પ્રાપ્તિ કેટલી મોટી છે. આપણે કોઈ ભજન કરી એવા નથી અને વિષયમાંથી છૂટા પડતા જ નથી. વિષય ચારે બાજુ વિષય છે, ઉપર નીચે આજુબાજુ, અને એમાં જ લંબાયા છે એટલે એમાંથી નોખા પડતા નથી. પણ સ્વામીએ કહ્યું કે ભલે આ બધી વાત સાચી, આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી, અને આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પળ બે પળ નોખો પડે તો નિર્ગુણ ભાવ પામી જાય. જો સામે પ્રાપ્તિ ગજબની છે એટલે આ એક જરાક બળ પે પણ આ વિષયમાંથી ચારે બાજુ વિષય છે, પણ એમાંથી પળ બે પળ નોખો પડે તો બ્રહ્મભાવને પામી જાય, નિર્ગુણ ભાવને પામી જાય છે. એ પ્રાપ્તિ કેટલી મોટી એટલે આપણે ભગવાનને સંત મળ્યા છે તે બહુ મોટી વાત છે. આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી, ને આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પળ બે પણ નોખો પડે તેમાં નિર્ગુણ ભાવને પામી જાય. ને જીવને તો વચનાવર્તમાં લંબકરણ જેવો કહે છે, પણ આ વર્તમાન પારે છે એ તો જીવ સારા હશે. આજે જેને જ્ઞાન છે અને ભલે નિયમે કરીને પણ નિયમ ધર્મ નિયમ પારે છે એ એ સારા છે. સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી જે મોરે તો ભગવાન ભોગાન મોરે તો ભગવાનને મુમુક્ષુ ખોરતા, ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોરે છે. પહેલા તો ભગવાન મુમુક્ષુને ખોરતા અને આજે તો ભગવાન મુમુક્ષુને ખોરે બેઠે. કેટલી મોટી આ જબરજસ્ત. પેલા લોકો આ સાધનો કરી કરીને મરી ગયા, ઊંધે માથે લટકીને એટલે અનંત આનંદ સાધન કર્યા છે, પણ તોય પત્તો પડ્યો નથી, 84ના ફેરા મટ્યા નથી, માયાના ગર્ભમાંથી બહાર નીકળ્યા નથી. અને આ તો સ્વામીએ કહ્યું કે મોર તો ભગવાન ને આજ તો ભગવાન મોક્ષુને ખોરે છે. આજે કેટલી કેવા ભગવાન તમારે ખોરે બેઠા છે, કેટલી મોટી વાત છે. જે અતિ અતિ દુર્લભ એવા ભગવાન આપણને શોધે છે, આપણને આપણને બધું માયા પર કરવા માટે તત્પર થયા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થશે. એક બ્રહ્માંડ જેટલું ના કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલું પણ ના કહેવાય. આ તો બ્રહ્માંડોની વાત છે. કેટલો મોટો લાભ, ખાલી ગુજરાત પૂરતું નહીં, મુંબઈ પૂરતું નહીં, દિલ્હી વિશ્વ આખા બ્રહ્માંડ. ભગવાન ભજીએ છે તો તે બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલું ના કહેવાય અને 100 બ્રહ્માંડ જેટલું પણ ના કહેવાય. એટલે ભગવાન ભજવાનું ચાલુ રાખવું, ભગવાનની સમજ હોય ભગવાન શું છે, ભગવાનનો ફાયદો શું છે, ભગવાનને આપણે કેવા માન્યા છે એ રીતે હોય તો આ ફાયદો થાય. તો મારા એવું એવું એવું ભજન કરીએ તો આખા બ્રહ્માંડનું 100 બ્રહ્માંડનું પણ તોલે ના આવે એવું ભજન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે અમારા ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહીં, ને આ દર્શન થાય છે તે તો બહુ જન્મને પુણ્ય થાય છે નિકર દર્શન થાય નહીં.
ને આ તો જેમ જેમ છે તેમ જણાય તો આ ઘડીએ ગાંડા થાવ, ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઈચ્છા છે. ને આ દર્શન તો બહુ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્યારે તેનું મહાત્મા ના જણાય, પણ ન વરસે ત્યારે ખબર પડે. ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુઃખ થાય, ને આ યોગ ના થાય તેનું તો જીવમાં દુઃખ થાય, ને આ યોગ નહીં થાય તેને તો પછી પછી રોવું પડશે. અમે ભાદરા હતા યોગી બાપા, અમે બધા નદીમાં નાવા પડ્યા અને દૂર દૂર ગયા. પછી બહાર નીકળ્યા તો યોગી બાપે કહ્યું કે સ્મૃતિ કરીને નાયા થાય તે ના ભાઈ, અમે તો આમ થમ થઈ નાયા હતા. બધા નાય છે સ્વામી કે લોહીમાં નાયા, લોહીમાં જે એટલે આ સ્મૃતિ ભારે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામત મધ્યનું 13મું તેજનું સંવત 1878ના શ્રાવણવદી અમાવસ્યાના દિવસ હજુ છે વચનામત તેજનું, અને અમાવસ એટલે અંધારું, ટોટલ અંધારું, એમાં મારા તેજ કાઢે છે. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણવદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા, ને ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભોજ ઊંચા ઉપાડીને સર્વેને છાણા રાખ્યા, એટલે રડતા હતા. પણ મહારાજના વખતની આ ભાષા છે, એ ભાષા એટલે અત્યારે જુદું લાગે, પણ મહારાજના વખતના આ ભાષા વપરાતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા, ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા હોવા જે સંતે પ્રત્યે શ્રીજી મહારાજ એમ ભૂલતા હોવા જોઈએ, હે સંતો. એટલે મા કેટલું વાલ હૃદયમાં, એટલે એવી રીતે મહારાજ સંબોધન કરે છે, હે સંતો. જે મોટેરા મોટેરા હો, આપણે આગેલા ફ્રન્ટ લાઈનમાં બેસે એટલે મોટેરા એવું નથી, મારાની વ્યાખ્યા જુદી છે. ભલે ગમે ત્યાં બેઠા હોય ના નથી, પણ મોટેરાની વ્યાખ્યા મહારાજ કરે છે. એટલે પહેલાં તો મહારાજ કહે મોટેરા મોટેરા સંતો હો, મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. મોટેરા હોય પણ વાતમાં ના સમજતા હોય કંઈ, એટલે લોચા લાપસી હોય. તો માર કહે કે મોટેરા હોય ને વાતમાં સમજતા એ આગળ બેસો, કેમ કે મારે એની પાછળ બધું ધ્યાન ખેંચવું છે. મોટેરા મોટેરા હોય ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો, ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. મોટેરા તો છે, વાતમાં સમજતા છે, અને તોય મારા એક બાજુ લઈને મારા વાત, અને આ વાત ચિત્ત દઈને સાંભળજો. ચિત્ત દઈને નહોતા સાંભળતા બધા, પણ મારા વાત કેવી છે કે એકાગ્ર, બધા બરાબર આંખમાં આંખ પરોવીને એ રીતે સાંભળવાનું છે. એ મોટેરા મોટેરાને વાતમાં સમજતા તે આગળ બેસો, ને આ એક વાત કરું છું તે સરસ ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે
પછી અને મારે આ જે વાત કરી છે તે કાંઈ દંભે કંઈ નથી કરી તથા મારે કંઈ નથી કરી તથા પોતાની મોટો વધારો સૌ નથી કરી. આજ મહારાજ કઈ સાલ 78ની સાલમાં મહારાજ સત્સંગમાં પગ મૂક્યો 56ની સાલમાં 56 66 અને એટલે 22 વર્ષ પછી મહારાજ વાત કરે છે. હજુ મારને આ વાત કરવી પડે છે, હજુ મારાને આ વાત કરવી પડે છે. કોઈ દંભે કંઈ વાત નથી કરતો, એ દંભે કંઈ તો કેટલો નીચ કોટીનો હોય એને માટે વપરાય. અને આ તો ભગવાન છે પણ તોય એ રીતે વાત કરે છે, આ વાત કરું છું તે દંભે કંઈ નથી કરવું, દંભે કંઈ નથી કરવું તથા માને કંઈ નથી કરવું. હવે ભગવાન ક્યાં માને. અને અત્યારે 22 વર્ષ થયા સત્સંગ, બધે મારા છતરાયા થઈ ગયા હતા, ભગવાન છે ભગવાન છે ભગવાન છે. તો એવી રીતે થયું તો આ મહારાજ કઈ રીતે વાત કરે. એટલે દમ નથી જ એ સાબિત થાય છે. અને આ જે મારે વાત કરી છે તે કાંઈ દમે કંઈ નથી કરી તથા માને કંઈ નથી કરી તથા પોતાની મોટો વધારો સૌ નથી કરી કે આ હું વાત કરું એટલે મોટો ગણાવ, એ એ રીતે નથી કરી. મારે સીધે સીધી વાત કરી છે. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય, આટલા માટે મહારાજ વાત કરવા માગે છે. બીજો કોઈ હેતુ નથી. આ દંભે કહીને માને કરીને મોટા ફૂફોને વધારવા, મોટો વધારો સર, એ કોઈ આશય નથી. પણ આ વાત કોઈને સમજાઈ જાય, સંતોરી ભક્તો બધા બને, આ વાત કોઈને સમજાઈ જાય તેના જીવનું અતિ રૂડું થાય, એટલા માટે મહારાજ વાત કરે છે. આ સર્વે સંત હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો જેમના તેના જીવનું અતિ રૂડું થાય, રૂડું નહીં અતિ રૂડું થાય. એટલે એટલા માટે મારે બધાને સાવધાન એકાગ્ર ચિત્ત થઈને સાંભળવાની વાત કરી, એટલે આ બહુ અગત્યની છે. અને મહારાજના સ્વરૂપ ઉપર જાય છે કે મહારાજ કેવી રીતે, મહારાજ કોણ છે કેવા છે એ બધી વાત જાય છે, શ્રીજી મહારાજ ઉપર જાય છે. તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે. હવે તો ઘણા એરોપ્લેન ડીઠું હોય પણ બેઠા ના હોય અંદર, તો મહારાજ કે આ મારી ડિટેલ છે ને મારા અનુભવ કંઈ મેં પણ મેં સિદ્ધ કરી છે, એટલે બેઠો છું, ખાલી ખાલી જોયેલું નથી. પ્લેનમાં બેઠો છું અને મુસાફરી કરી છે, ગામે ગામ શહેર મોટા મોટા શહેરમાં ફર્યા છે. એટલે એવી રીતે મહારાજ કે મેં વાત સિદ્ધ કરી છે. આ જે વાત મારી ડિટેલ છે ને મારા અનુભવે કહીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રો પર મળતી આવે છે. અને એટલું નહીં, બીજા બધા શાસ્ત્રો જે સત્શાસ્ત્ર, સત્શાસ્ત્ર બધે વાત મળતી આવે છે. કોઈ પણ શાસ્ત્ર પૂછો, રામાયણ મહાભારત કે ગીતા અને આ શાસ્ત્રો બધામાં વાત મળતી આવે છે. ખાલી મેં વાત સિદ્ધ કરી છે એટલે એટલા પૂરતું નહીં, બધાને અનુભવ થાય એવું છે. જેમાં હું વાત કરું છું જે રીતે વર્તશે તો એને પણ અનુભવ થશે, એ રીતે મહારાજ વાત કરે છે. અને ત્યાં વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ, સભામાં કર્યા જેવી નથી તો કરીએ છીએ કે આ સ્પેશિયલ
ક્લાસ છે એટલે મહારાજ પોતાના સ્વરૂપની વાત કરવા માગે છે એટલે મહારાજ વાત ચોખ્ખી વાત કરે છે જેમ છે એમ છે. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે હવે આપણે સરખાવું મહારાજ જે વાત કરે છે અને આપણે ક્યાં છીએ અને કેવા છીએ. મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિ રૂઢો શબ્દ તથા અતિ રૂઢો સ્પર્શ તથા અતિ રૂઢો ગંધ તથા અતિ રૂઢો રસ તથા અતિ રૂઢું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાની છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. આવું વર્તાય છે આપણે આપણે તો ફાંફા મારીએ છીએ અતિ રૂઢું શબ્દ ને અતિ રૂઢો સ્પર્શ ને અતિ રૂઢું રૂપ ને બધું એ બધા ફાંફા મારીએ છીએ જોવા કરીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ વાત કરે છે કે એના અમે મારું મન એમાં બંધાવ ઈચ્છું તોય બંધાતું નથી અને અતિશય ઉદાસ વર્તે છે. ત્યારે બંધાતું નથી તો સમજ્યા પણ અતિશય ઉદાસ વર્તે છે આટલા રૂડા શબ્દ જે આખી દુનિયા બ્રહ્માંડોમાં બધાના વિષયમાં રસ છે અને વિષયમાં રસ છે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. પણ મારે કે આ બાજુ બધા બધું સર્વોપરી છે બધું રૂઢ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પણ તમે મારા જે અમારું તો મન એમાં બંધાતું નથી એ તો વાત ઠીક પણ એમાં અતિશય ઉદાસ વર્તે છે. આપણે સારું સારું ખાવાનું હોય એમાં ઉદાસીનતા આવે સારું સારું ગાડી હોય આ હોય તે હોય પ્લેનમાં બેસે ઉદાસીન આવે આપણે આ સમજવાની વાત છે કે ક્યાં મહારાજ અને ક્યાં આપણે ક્યાં આપણે તો મહારાજે કેવી દયા કરી છે. આપણે હવે ગંદકીમાં કાદવમાં એમાંથી ઉપાડીને આપણને શુદ્ધ કરવા માગે છે ભ્રમરૂપ કરવા માગે છે ભગવાન એમના જેવું સુખ આપવા માગે છે એ રીતે આ વાત કરે છે. તથા રાજા તથા રંક તે પણ સંવર્તે છે. રાજા કોણ રંક કોણ કારણ કે મારે આત્માની દૃષ્ટિએ જુએ છે એટલે આ લોકમાં દેહભાવ હોય અને બધું રાજા ને રંક ને આ ને તે બધું હોય મોટપ જાત જાતની મોટપ બધી બધી ખોટી હોય પણ જાત જાતની મોટપ એ બધું માની લીધું છે. હવે જે અને ત્રિલોકીનું રાજ કરવું તો ઠીકરું લઈને માગી ખાવું તે પણ સંવર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગ પાળા ચાલવું તે પણ સંવર્તે છે. એકવાર હાથીમાં ઉપર બેસે પછી બીજો બેસે ગધેડા ઉપર કે બીજો બધા પ્રાણી ઉપર બેસે તો એની લાજ જાય એવું પોતે ગણે તો મારા કે મારે કંઈ નથી આત્મા છું આત્માને આત્મા પર વર્તે છે અને શુદ્ધ આત્મા પર શુદ્ધ બીજી આત્મા રૂપે વર્તે છે આપણે પણ સારું અપમાનને લાગી જાય અને જે રૂઢો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એમાં એમાં ઉદાસીનતા તો વર્તે જ નહીં. તો મહારાજે આ વાત કરી છે કે મહારાજ કેટલા શુદ્ધ છે કેટલા પણ હવે મારે પહેલાં જે વાત કરું હું માલે કંઈ નથી કરતો દંભે કંઈ નથી કરતો હવે ક્યાં મહારાજ અને ક્યાં આપણે અને તો મારે એટલી બધી દયા કરીને આપણને કાદવમાંથી બહાર કાઢીને અને પોતા જેવા કરવા માગે છે એટલું બધું
અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સંવર્તે છે. હવે સારી રીતે શણગારીને તમે નીકળ્યા બહાર આમ, અને પછી કોઈ ધૂળ નાખે તો કેવું લાગે છે? આપણે સારા સારા કપડાં પહેર્યા હોય અને બહાર નીકળીએ અને કોઈ ધૂળ નાખે તો કેવું લાગે? છઠ્ઠીનો દેખાડી દે આપણે. તો જો શ્રીજી મહારાજ ક્યાં છે ને આપણે ક્યાં છે એ સ્પષ્ટ દેખાય છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે પણ સંવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈ અપમાન કરે તે બે પણ સંવર્તે છે. જો આપણે બધા બેઠા છીએ બધા થાય એટલે તમને ઉપાડીને પાંચમી લાઇનમાં મૂકે ને પાંચમી લાઇનવાળાને તમારી આગળ મૂકે તો શું થાય? અરે ત્રીજો વિશ્વયુદ્ધ ફાટી નીકળે. તો જો સંતો હરિ બદલાની વાત છે, અમે ત્યાંથી અહીંયા આવ્યા છે એટલે બધું સ્વભાવ તો લઈને આવ્યા છે, સ્વભાવ મૂકીને આવ્યા નથી એટલે બધા સ્વાભાવિક વર્તીએ. તો એવું બધું થવાનું છે. તો સાધુ સંતો માર્ગે ચાલ્યા છે, સારા માર્ગે ચાલે છે, અંતે સારું ફળ આવશે એટલું બધું છે. પણ અત્યારે તો આપણી આવી સ્થિતિ જોઈએ તો સાવ કંગાલ રીતે વર્તીએ છીએ આપણે. પણ મહારાજની દયા છે, મહારાજ સંતોને વાત કરે છે એ પણ દયા છે. એ તો આ વાત પોતાના સ્વરૂપની વાત કોણ કરે, ક્યારે કરે? આપણે તો કોઈ એક એક એક એક કડીઓ એકડા એક કડીએ ચોપડીમાં હોય અને એને FRCS ડૉક્ટર બનાવવા છે એ વિચાર આવે તમે? પણ મહારાજ એ વાત કરે છે એટલે આ પણ બધા સંવર્તે છે એટલે કોઈ નાના મોટાની વાત નથી. બધાને આત્મા સમૂહ જોઈએ છે મહારાજ, અને એ રીતે જેનો આત્મા બળવાન હોય એને આગળ લે અને બીજા નાના હોય એને પણ આગળ લે. તો એ સમદૃષ્ટિ જ છે. તથા સોનું રૂપો હીરો તથા કચરો એ બે સંવર્તે છે. તથા હીરો એટલે સોનું હોય, ચાંદી હોય અને બીજા બધા ઘરેણા હોય, હીરા મારેક મોતી એટલે, અને કચરો બે સંવર્તે છે. કેવી મોટી હોય છે એટલે આપણે વિવેકથી બધું કરીએ આમ. પણ ખરી રીતે તો અંતરમાં જેવું છે એવું આપણને દેખાય કે આ તો હીરો છે, આ કચરો છે. પણ મહારાજ બધી સંવર્તે છે. અરે એને આત્મદ્રષ્ટિ હોય એની વાત છે, એને બધું આ બધું તમારી મોટપ તમારી ઘરે, મહારાજને ખપે નહીં આ બધી મોટપ. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધાએ હરિભક્ત સરખા જણાય છે એટલે કલ્યાણની દૃષ્ટિએ મારે કલ્યાણ કરવું હોય એટલે એ તો ભેદ પાડવાનું જરૂર નથી. એટલે મહારાજે એ આપણને શીખવાડ્યું છે અને આપણને જાણવાનું કે કલ્યાણ માટે જેને કલ્યાણ જોઈતું હોય એના માટે મહારાજ એ બધા સરખા, બધાનું હિત છે, બધા આગળ આવે એ રીતે મારની વૃત્તિ છે. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો.
અતિ તીવ્ર વૈરાગ વર્તે છે, પણ એની ખખાર એમાં રાસ્તા જ નથી. એ દેહ ભાવ કયા બધું, અને મારા અંતકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે છે તેનું પણ ભાર નથી જણાતો. જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયાને સોના મોણની વાંસળી તેણે બાંધી હોય. પહેલાં લોકો અહીંયા બાંધતા રૂપિયો બધું જણસ બધું હોય અને પટ્ટી અને પછી પેટ ઉપર બાંધતા, એટલે રક્ષક થાય, રક્ષા થાય એના માટે એ રીતે કરતા. પણ એનો ભાર જણાય, પણ મારે કહે તો એટલો ભારે જણાતો નથી. જેમ કોઈક માથે પાણો પાડ્યો હોય તથા રૂપિયા અને સોના મોણની વાંસળી તેરે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. એટલે મને તો આ ત્યાગ વૈરાગ ને બધું છે, પણ એનો કોઈ ભાર જણાતો નથી. એટલે કેટલી હાઇટ ઉપર છે મારા, કેટલા જબરદસ્ત. આપણે આ જોઈએ તો આપણે તો ક્યારે આ બધું થશે એમ મનમાં થાય. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. હું ધર્મ પાળક છું, બધું છું, એનો પણ ભાર નથી જણાતો. એ છે ખરું, ધર્મ તો અતિ વાલું છે અને આપણને પણ કહે છે, પણ તોય મારા એનો ભાર નથી જણાતો. એમને તો એક ભગવાન માટે જ, ભગવાન વિશે જ પ્રીતિ છે. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. એટલે હું બ્રહ્મ છું એટલે કોઈ જાતનો તમારે દેહનો સંબંધ હોય, આપે આ બધા દેહનો ભાવ છે, બધા આ બધા દેહનો ભાવ એ શુદ્ધ આત્મા રૂપે વર્તે છે. એને મારા કે અને એકાંતિક ભક્તો પણ છે, એને પણ આવું વર્તાય છે. એકાંતિક ભક્તો છે, મહારાજે કહ્યું કે એકાંતિકના મતે આ આનંદ કોટી બ્રહ્માંડનું વિષય સુખ એ વિષ્ઠા, અને તેની વિષ્ઠા અને તેની વિષ્ઠા. એટલે એકાંતિકના ભાવે વર્તે છે. જે એકાંતિક સંત હોય, ભક્તો હોય, એને વિશે પણ આટલું બધું છે, તો ભગવાનની તો ક્યાં વાત થાય એમ છે. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો ભાર નથી. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને આ જે યોગી પાસે ઘણી બધું સેવા આપતી પ્રમુખ સાહેબ એને વખાણે છે, ઓહો આવું તો બ્રહ્માંડમાં દીઠું નથી. યોગે તો મારા યોગી બાપા રાજકોટ હતા ને, તો પેલા દહીં વાડકામાં ઠારે એક એક ચોસલો નીકળે, તો મારા કહ્યું ઓહો આખા હોલ હિન્દુસ્તાનમાં આવું દહીં મળે નહીં. હવે ચાખ્યા વગર, ચાખ્યા હોય તો બધા બનાવે, ચાખ્યા વગર કે હોલ આખા હિન્દુસ્તાનો આવું દહીં મળે નહીં. તો મહારાજે પણ એમની લાઈનનો જ છે. એટલે મહારાજે કહ્યું કે ઉપર ઉપરથી કોઈ વસ્તુને વખાણું છું કે કુવખાણું છું, ઉપર ઉપરથી મારા અંતરમાં કાંઈ વસ્તુ આવી કોઈ વસ્તુ નથી. અને જે જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થને સન્મુખ રહે છે. જ્યારે ઢીલી મેલું છે ત્યારે તરત પાછી વેરી આવે છે. જેમ આકાશને છે પથ્થરો ફગાવ્યો હોય તો જ્યાં સુધી હાથને જોરે કંઈ ઠેલાય ત્યાં સુધી આકાશને વિશે રહે. હવે પથ્થરો ફગાવીએ આપણે તો આમ જાય, પછી ધીમે ધીમે પાછું હોય તો જેટલો હાથમાં જોર હોય એટલું ઉપર જાય ને પછી પાછું આવે. એમ મહારાજે કહ્યું
અને જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત કરે કહીને જ્યાં સુધી ઊંચું ચાલી રાખે ત્યાં સુધી રહે, અને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજે એટલું બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય તે શેકેલા ચણા પણ તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ મંચાવે, તેમ વિષય સન્મુખ બળાત કરે કહીને વૃત્તિને જોડીએ છીએ ત્યારે માંડ માંડ જોડાય. એટલે મહારાજ કહે કે વિષય માંડ માંડ આ સત્સંગ સમુદાય છે એને બધાને ન્યાય આપવા માટે મારે કે નાના હોય મોટા હોય જે બધે એને બધે એ રીતે મહારાજ વર્તે છે. પણ અંતરમાં મહારાજની તો કાંઈ આવી વાત નથી. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદાય હૃદયને વિશે આકાશ છે તેને વિશે વર્તે છે. પછી મારી છેલ્લી વાત કે આ બધાનું કારણ શું છે? આ બધું જે હું કરું છું વખાણું છું અને જેમ પથ્થરો ફગાવીએ જ્યાં હાથના જોડે કહીને ઉપર જાય પછી નીચે આવી જાય અને પૂછલેલ ઢોરની વાત કરી, પૂછલેલ ઢોર એને જાળી રાખો તો રે પણ જરાક જોર ઢીલું પડે ધબધન પડે, તે બધાનું કારણ શું છે? મારે ટૂંકમાં કે હૃદયને વિશે જે આકાશ છે ત્યાંથી આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદય આકાશને વિશે અતિશય તે દેખાય ત્યાં મારા જ મારી વૃત્તિ ત્યાં ઠરે છે. આ બીજું બધું એનું કારણ આ બધાનું કારણ જે છે એનું કારણ આ જ છે આટલું કે હૃદય આકાશની છે આ તે જ છે. ત્યાં જેમ ચોમાસાની વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. પછી કાલે આગળ કાલે વાત કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની

0: સ્વામી બાપા, અમને જ્યારે સત્સંગ થયો ત્યારે કથા વાર્તા સાંભળવામાં ખૂબ મજા આવતી શરૂઆતમાં, પરંતુ ઘણા વખતથી આ કથા સાંભળીએ છીએ તો બધું એકનું એક લાગે છે, એટલે સભામાં જવાનો કંટાળો અને આળસ આવે છે અને ઘણીવાર ઊંઘ પણ આવી જાય છે. તો એના જ લીધે રવિ સભા અને પરાસભામાં જવાની ઈચ્છા થતી નથી. તો શું કરવું એનું માર્ગદર્શન આપશો સ્વામી?
1: તમને રોજ ખાવાનો કંટાળો આવે છે, એનું એ જ છે. દાળ ભાત રોટલી શાક, નવું કઈ હોતું નથી. અને પણ તોય વાસે વાસે આપણે લાવ લાવ લાવ પાટલો તોડી નાખીએ એવી ભૂખ લાગે. અને ગમે એવું હોય તોય આપણે તો જે એનો મહિમા સમજાવે છે ખાવાનું, કે ખાધા વિના ચાલશે જ નહીં. એટલે જો એકાદશી હોય, નિર્જરા એકાદશી, તો બીજે દિવસે કેવી તડપ લાગે છે ખાવાની. એનું એ જ છે, નવું કાંઈ નથી. પણ જે દસમે ખાધું હતું એ બહારથી જ ખાવાનું છે, પણ તોય ફેર પડે છે. તો એવી રીતે મહિમા સમજાય બીજી ત્રીજી રીતે, તો એનાથી આપણને પ્રેરણા મળે અને આપણને આપણે આ ખાઈ શકીએ. નોટો રોજ ગણો છો બધી, અને કટાયેલી જૂની, મેં તો એક જગ્યાએ જોયું બે કટકા થઈ ગયેલા સોની નોટ, પણ તોય મેં કહ્યું આ કેમ રાખો છો, ફેંકી દો ને. તો કે સ્વામી આ બે કટકા છે ને તો 50-60 રૂપિયા તો આવશે જ, કેટલો મહિમા છે. એટલે પૈસાનું પણ જર્જરી થઈ ગયું હોય, બધું કાંઈ દેખાય નહીં, એ નોટો બધું કેવું થઈ ગયું, પણ તો આપણે સંગી રાખીએ છીએ. એટલે આવો રીતે મહિમા સમજાય આધ્યાત્મિક માર્ગે, કે આ જો આપણે સંવાદમાં વાત કરીએ હવાની કેટલી જરૂર છે, એમાં બધું આવી ગયું હવાની. એટલે આપણે અને યોગી બાપાએ કહ્યું છે રવિ સભા 25,000 રૂપિયા નફો જતો કરીને રવિ સભા ભરવી. તો રવિ સભા તે વખતે 25,000, આજે તો 2,50,000 થાય, તો 2,50,000 વકરો કોને થતો હશે કલાકમાં? પણ તો એમ મારા યોગી બાપાએ કહ્યું કે આ બધું જતું કરીને રવિયાની સભા ભરવી. એમના મનમાં જે ચિત્ર છે યોગી બાપાના મનમાં, એ કેટલો લાભ થાય છે. આ તો 25,000 આપણા મનમાં સમાય એટલે, પણ યોગીઓના મનમાં તો કરોડો અબજો રૂપિયાનો નફો થતો હોય એવું લાગે. પણ આપણને મનમાં 25,000 બહુ કહેવાય આપણને, પણ તો એટલેથી આપણે સંતોષ માનીએ. તો જો આપણે 25,000નો નફો જતો કરીને, એટલી અગત્યની વાત છે, એ રવિ સભા પરાસભામાં ખૂબ લાભ થાય છે.
2: સ્વામી બાપા, અમે ઘણી વખત જોયું છે કે આપની તબિયત નાદુરસ્ત હોય તેમ છતાં આપ કથા વાર્તા કરવા અને સાંભળવાનો આગ્રહ રાખો છો. ગમે તેવા કઠણ સંજોગોમાં આપે ક્યારેય કથા વાર્તાને ગૌણ કરી નથી, તો અમારા જીવનમાં પણ આવો કથા વાર્તાનો ઈશક અને આગ્રહ રહે તે માટે અમારે શું કરવું જોઈએ?
1: આ સાચું છે એવું મનાવવું જોઈએ. આ પ્રાપ્તિ સાચી છે, મારાના વચન સાચા છે, ધર્મ નિયમ સાચા છે, એ ધડપણે આપણે મનાવવું જોઈએ, તો આ બધું લેખે લાગશે અને તમે કારણ કે જે વસ્તુ સાચી છે આ દેખાય છે એ એમાં પણ પ્રતીતિ આવે છે, તો આ વિશ્વાસે વહાણ રીતે વહાણ ચાલે એવું દ્રઢ વિશ્વાસ ભગવાનમાં સાચા છે, ભગવાન સાચા છે, પ્રાપ્તિ સાચી છે, જે આપણને મળ્યું છે એ બધું સાચું જ છે એવું દ્રઢ એકવાર વિશ્વાસ થઈ જાય પછી ગાડી ઉપર પછી બધી આપણે નોટો ગણતા હોઈએ દેખાતી હોય તો એમાં આપણે હમણાં વાત કરી જૂની હોય નોટ હોય ગમે કટાઈ ગયેલી હોય એના બે કટકા થઈ ગયા હોય તો આપણે એની કેટલી દરકાર રાખીએ છીએ, તો જે એવો વિશ્વાસ આપણને આવે કે આ ભગવાન સાચા છે એ ધડપણે બનાવવું જોઈએ, તો પછી જો સાચી વસ્તુ હોય તો એમાં મન જાય જ, જો આપણને ડગું મગું હોય જરાક પણ શંકા કુશંકા હોય તો કામ ના થાય દ્રઢપણે. અને ભગવાન શ્રીજી મહારાજ પોતે આવ્યા છે પૃથ્વી પર અને લીલા ચરિત્ર કર્યા છે, બધા હજારો લાખો હરિભક્તો જે એકાંતિક પદવી પામ્યા છે એ બધાને જોઈ લો, એની મસ્તી એનું જ્ઞાન સાવ રંખ હોય. ઓલા દુબળી ભટ્ટને 13 દોકડા હતા, એક એક છેડે એક એક દોકડો બાંધેલું, પણ તો એની કેફ કેટલો દૂર હતું. અને તો જે વસ્તુ સાચી મને

0: અને આજે છે તો એમાંથી જો સાચી વસ્તુ મને એટલું જ છે.
1: સ્વામી બાપા, કથા વાર્તા સાંભળવાની અગત્યતા તો આપણે સમજાય છે, પણ અત્યારે ફેસબુક, વોટ્સઅપ એ બધા સોશિયલ મીડિયા દ્વારા કથા વાર્તા સંભળાવવામાં આવે છે, અને ઘરે અને ગાડીમાં પણ ઓડિયો સીડી દ્વારા કથા વાર્તા અમે સાંભળી લઈએ છીએ. તો બાપા, રવિસભા કે પરાસભામાં ન જવાય તો ના ચાલે?
0: સહેલું પડે, ઘરે બેઠા બધું કામ થાય, પણ ના ચાલે. આપણે જે સિનેમા જોવાનું હોય જોવું જ પડે, કલ્પના કરે ના ચાલે. અને બીજી ઘણી બધી બાબતો છે, એમાં હાજરી આપવી પડે તો જ કામ થાય. તેમ કથા વાર્તા બધા ભક્તો, એકાંતિક ભક્તો, શ્રીજી મહારાજ એવું કહેવા, આ બધા સંતો હરિભક્તો દિવ્ય છે, એમના દર્શને માટે આપણે અઠવાડિયે પણ એકવાર જે દર્શન કરીએ તો આપણે તૃપ્તિ થાય. મહિમા હોય તો તૃપ્તિ થાય, આનંદ આવે. એવો હોય સગાવાલાને મળીએ છીએ તો આનંદ આવે, મિત્રો હોય તો કોઈ કામમાં ના આવે એવા હોય તો આપણને કેટલો બળ રહે છે. તો આ ખરેખર જો મહિમા સમજાયો હોય, આ દિવ્ય છે, આ બધી વાત છે, તો આનંદ થાય.
2: હે સ્વામી બાપા, અમે આપના જીવનમાં જોયું છે, કોઈ સંત કથા કરતા હોય, કોઈ કાર્યકર કથા કરતા હોય, કે કોઈ નાનું બાળક પણ કથા કરતું હોય, તો આપ ખૂબ જ અગ્રતાથી અને મહિમાથી તમે તેમને સાંભળો છો. પણ અમે પરાસભામાં જઈએ અને કોઈ કાર્યકર કથા કરતો હોય તો તેના સ્વભાવ સમક્ષ નજર જાય છે, તેથી તેની સભા, તેની કથા સાંભળવાનું મન થતું નથી. તો અમે કેવો વિચાર કરીએ કે જેથી આવું ન થાય?
0: એવું જ થાય છે. આ સ્વભાવ સામે જોઈએ એટલે કોડીને એની કિંમત ના થાય, અને એની ઉપરથી અવગુણમાં પડી જઈએ કે આવો છે, નામ છે, તેમ છે, અને કથા કરે છે, મોટી મોટી વાત કરે છે, એવું થાય. પણ એ સ્વભાવ સામે જોવા નથી. શ્રીજી મહારાજે કહ્યું કે હરિભક્તો સંતો બધા બધા દિવ્ય છે, અને જે સમજણવાળા છે, પણ એના એના સ્વભાવમાં કાંઈ જોવાની, પણ એને ગુણગાન ગાવાના, અને બીજાને પણ આ ગુણગાન ગાવાના, એમાં અમારે અતિશય રાજીપો છે. શ્રીમય તો રાજીપો હોય, રાજીપાની કિંમત હોય. જો આપણે આ તમે કામ, ક્રોધ, લોભ બધું એ આપણે માનીએ, 25 રૂપિયા, 100 રૂપિયા માનીએ, પણ જે આ સમજણ, જે આ હરિભક્તોની સમજણ, એમાં તો 2 રૂપિયાની કમાણી છે. તો આજે ફેર જણાય તો ઓલા તો વોટ્સઅપ વોટ્સઅપ તો બધું કચરો જ છે. આમ જોવા, આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સાવ કચરો છે. પણ એટલે આપણે આમાં પડે તો થોડે ધીમે ધીમે આગળ વધતી જાય, 2 વર્ષે 5 વર્ષે સમજણ આવે, પછી એને દ્રઢતા થાય. પણ ત્યાં સુધી તો ચાલે રાખે, એટલે આપણે બીજા બધામાં રસ પડે છે. એનું કારણ આ છે, સમજણ. સમજણ અલૌકિક છે. સમજણની વાત, સમજણમાં બધું આવી જાય. જેને સમજણ આવી એને બધું જ આવી જાય.
3: હે સ્વામી બાપા,

0: અમે રવિસભામાં તો નિયમિત જઈએ છે પણ પરાસભામાં જવાનું ગમતું નથી, તો બાપા અમે પરાસભામાં ન જઈએ તો ચાલે ને બાપા?
1: પરાસભામાં એમાં જે રવિ સભામાં પીરસાય છે એ જ પીરસાય છે, તો અમે આવી આવી રીતે સમજીએ રવિ પરાસભામાં જવાય જ કેમ ને, કેમ કે રવિ સભામાં જુદું પરાસભામાં જુદું એવું હોતું જ નથી, બધું એક ને એક મહારાજ સ્વામીના મહિમા જ, એની જ વાતો હોય, એને એને લગતું બધું થાય છે, તો પરાસભામાં કેમ ના જઈએ? લાભ મળતો હોય, રવિ સભાનો લાભ જો આપણને સમજાયો હોય તો પરાસભામાં અવશ્ય જવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે અનેક વાર કહેલું છે કે, અને આપણી ફરજ પણ છે કે જે સ્થિતિમાં તમને રાખ્યા હોય એ સ્થિતિમાં ભજન ભક્તિ કરી લઈ. તમે લખપતિ હોય, કરોડપતિ હોય, અબજપતિ હોય કે પગમાં જોડા ના હોય, એ ગમે એ સ્થિતિમાં તો આપણે ભગવાનનું ભજન કરીએ કે આવો અવસર આવ્યો નથી. બીજું બધું જ મળે તમને, બધું જ, પણ સત્પુરુષ ના મળે એટલે કોઈ અર્થ નથી. તો કોઈ કથા કાંઈ અર્થ નહીં. મહારાજે ના પાડી અને સત્પુરુષથી પ્રાપ્તિ થઈ ત્યારે ભગવાનનું સાક્ષાત દર્શન થયા અને સત્પુરુષનો મહિમા સમજવાનું એ જ સાધન છે. અને બધું આપણને થયું છે તો, અને એક મહારાજે છેવટે એક જ વાત ઉપર આવ્યા કે સત્પુરુષ મળે એટલે બધું થઈ ગયું, મોક્ષ પણ થઈ ગયું. એટલે આપણે કંઈ વિશેષ કરવાનું નથી, સત્પુરુષમાં હિત કરવાનું. બધા શાસ્ત્રો બધા હમણાં બધી વાત કરી એ કરવાનું છે, કેમ કે એ ભગવાનના ધારક સંત છે. યોગીઓ પર પ્રમુખ સાહેબ મહારાજ ભગવાનના ધારક સંત છે એટલે ભગવાન વતી જ એ પૃથ્વી ઉપર આવે છે, વિચરે છે. એટલે આપણે ટૂંકમાં જે સ્થિતિમાં આપણને રાખ્યા છે, ગરીબ હો, અમીર હો, બધા પણ મુદ્દો ભગવાનનું ભજન, આવો અવસર મળ્યો નહીં. અને જે આપણે બધા પરચાની ઈચ્છા હોય છે, ચમત્કારની ઈચ્છા હોય બધાને, પણ મહારાજે કહ્યું કે જે સ્થિતિમાં આપણે રાખ્યા એ સ્થિતિમાં ભગવાન ભજી લેવા, એમ કે એનું કારણ છે કે બધી સામર્થ્ય હોય અને તમે જીરવતા ના આવડે એટલે બધું બગાડ થાય, તમને બધું ઘણું બધું બગડે. અને આપણે જો મોટા મોટા અને બધાને એવું થયું છે, સામર્થ્ય હતી પણ જીરવાની તેવડ નથી તો બધું બગાડો થયો. એટલે આપણે જે સ્થિતિમાં ભગવાન રાખ્યા છે એ સ્થિતિમાં, એ સ્થિતિ પરમ સ્થિતિ આપણે માનીને એમાં જ રહીને ભગવાનનું ભજન કરો. મુદ્દો તો ભગવાનનું ભજન, ભગવાન તરફ આપણે વૃત્તિ રહે એ જ કરવાનું છે. અને એમાં બધું આપણે ઐશ્વર્ય પ્રતાપ આખી દુનિયાનું રાજ, બ્રહ્માંડનું રાજ મળે, પણ તો જે આ પરિસ્થિતિમાં રહીને ભજન ભજવું એ મુદ્દો છે. કેમ કે ભગવાનનું ભજન કરવું એ બધા ઘણા બધું બગાડ થયું. આપણે તમે આપણે બાળક હોય કે 10 કિલો માંડ ઉપાડી શકતો હોય અને એને 10 માંડ વિચાર કરી ઉપાડ ક્યાંથી ઉપાડે, એટલે સામર્થ્ય તો આવે પણ એને જીરો ભૂલ કરે. એ ભગવાનનો વાસ હોય, ભગવાનના અખંડ ધારક સંત એ જીરવી શકે, એ જ બીજા કોઈની તાકાત. ભગવાન એ ભગવાનમય હોય એટલે આવવાના જવાનું કંઈ રહેતું જ નથી. એટલે આવા સંત મળે, યોગીઓ પણ પ્રમુખ સૈયા સંત મળે અને આપણે એમાં જોડાઈ જવું અને બીજી કોઈ ઈચ્છા રાખ્યા વગર અત્યંત નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાવું એ જ પ્રાર્થના છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃતમાંથી બધું આવ્યું છે, સંપૂર્ણ જે બધી, એટલે વચનામૃત દ્વિશતાબ્દી સાર્થક છે. આપણે આમાં ખૂબ ભાગ લઈએ અને સમજીએ, ખાલી પસાર થઈ જાય એવું નહીં. દ્વિશતાબ્દી આપણે એમાંથી સાર સાર કાઢીને પોતાના જીવનમાં અપનાવીએ એ વાત છે. હવે સંપ વિશે જે પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર કર્યો હતો, મન ગમતું મૂકવું, ઘસાવું, સહન કરવું અને અનુકૂળ થવું, આ બધી એક જ જરા નક્કર અનુભવો છે. પ્રમુખ સાહેબ મહારાજ નક્કર એટલે તરત જ એક સેકન્ડમાં બધું કહી દીધું. જે આપણે વર્ષો લાગે તો એ હગડ ડગડ થાય. અને સ્વામી હોય તો સ્વામી કેટલા અનુભવી હતા, એટલે જો પ્રમુખ સાહેબ મહારાજ એ જે આપણને એક તો સત્પુરુષ છે અને એમના વચન એ મહારાજે કહ્યું એમાં કાંઈ બાકી રહે નહીં. પણ આપણે મન ધાર્યું કરીએ એમાં બધું બગડી, સત્પુરુષના વચન પાળતા પાળતા પણ મન ધાર્યું થઈ જાય છે, એવું થાય. સ્વામીએ કહ્યું કે આ તમે રસોડાના વિભાગમાં રહો અથવા સાફસફાઈ વિભાગ એ બધું વાત કરે પણ એમાંય મન ધાર્યું થાય છે. તમને ક્યાં કોઈને ખોદવાની વાત થઈ, તમને ખાલી ડિપાર્ટમેન્ટ સોંપ્યું છે કે તમે આ ડિપાર્ટમેન્ટ, તમે બીજું કાંઈ સોંપ્યું નથી પણ એમાં મન ધાર્યું થાય છે. એમાં બધી જાત જાતનું અભાવ ગુણની વાત બધી એ તમને ડિપાર્ટમેન્ટ સોંપ્યું છે એમાં કોઈ રીતે અભાવની વાત કરવાની નથી. પણ આપણે તો આજ્ઞા પાડીએ છીએ, મનમાં ધારીએ છીએ આજ્ઞા પાડીએ, પણ કેટલા ગોટા, કેટલા ડાકોરના ગોટા, એ તો હારા, એ તો સ્વાદ આવે એનું બધું. અને આ ગોટા તો કચ્છર ઘાણ કાઢી નાખે તો જે એને. અને સંપ માટે આટલી જ વાત છે, એક તો મારે સંપ રાખવું છે, નક્કી કરવું મારે સંપ રાખવું છે, બીજા પાસે સંપની વાત આશા રાખીને તો બધું વ્યવસ્થિત થાય. તમે કોઈ સબ માગે એ વ્યાજબી ને સંપ આપવું, સંપ અને પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી, મનગમતું મૂકવું, અનુકૂળ થવું, સહન ઘસાવવું અને સહન કરવું, આ ચાર વાત છે. આ વાતમાં બધું જઈ, બધું જઈ, કોઈ બાકી ન, સંપ માટેની વાત બધી જ આમાં આવે છે. અને આમાં ના સમજે તો તમારા નસીબ. આટલે એકદમ સ્પષ્ટ સમજાય છે. અને આ વચનામૃતમાંથી બધું જ આવ્યું છે. અને વચનામૃત શ્રીજી મહારાજના વચન એક જ સંપ, એ તો કેટલાય મૂલ્યો છે, પણ ખાલી સંપ લઈએ તો આમાં બધું સંસાર વ્યવહાર આખી દુનિયાનો તંત્ર બધું ચાલે એવું છે. અને ન્યુયોર્કની બોર્ડરમાં 20-20 ફૂટના અક્ષરથી લખેલું છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. બહાર પણ આખી દુનિયામાં સંપ માટે ઘણા જુદા જુદા કહેવતો છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. કોમન બધું સંપમાં ખરેખર એટલી તાકાત છે, આખી દુનિયાને ઊભું કરે. આ દુનિયા પડતી ભાંગી હોય પણ તો એ ઊભું થાય. આપણે કંપની, એરોપ્લેનની કંપની હતી, એ સાવ બેસી ગઈ હતી, પણ એના પેલા કાર્યક્રમ કર્મચારીઓ એ બધા ભેગા કરીને કે આ કંપનીએ આપણા માટે આટલું બધું કર્યું એટલે આપણે કંઈક કરીએ, અને બેઠી થઈ કંપની. તો જો એ ઘણું સંપાદ ઘણું રહ્યું. હવે દાસભાવ મહિમા આ બધું એ તો ક્યાંય આપણને ઉપર ચડાવીએ અને સુખી સુખી રહીએ. ભલે પગમાં જોડા ના હોય પણ તમે આનંદ આનંદ માણસોનો સત્તાધાર, એને જે સુખ હોય પગમાં ભલે જોડાના પણ સંપ હોય એવા બધા મૂલ્યો હોય તો એ બધું ઊભું કરે. અને આવા બધા મૂલ્યો છે એ પ્રમાણે, એટલે ટૂંકમાં સત્સંગ કરો એવું નહીં, વિશ્વાસ રાખવો સત્સંગમાં. એટલે સત્સંગ કરી વર્ષોથી કરીએ છીએ પણ તો કોઈ ફેરફાર થતું નથી. આનું કારણ સત્સંગ સમજવું, સમય વિશ્વાસ રાખવો, અને એમાં જે કહ્યું છે એ પ્રમાણે વર્તવું, તો આપણે એકાંતિક ભાવને પામી મોટી મોટી સિદ્ધિઓ પામી જવાશે. સહજાનંદ સ્વામી મહારાજ.

હું અખંડ સંતની પાસે રહું છું. એ સંતને મારા સિવાય મનમાં કોઈ બીજી આશા નથી. તેના ગુણનો કોઈ પાર લઈ શકે તેમ નથી. એવા સંતને પરમ એકાંતિક સંત કહે છે. એ સંતથી પર કોઈ નથી. સૌને પરમપદ પમાડવા આજે હું સાધુ રૂપે થયો છું. મારા શરણે આવ્યા છે તે અનંત જીવોને ભ્રમિત કર્યા છે અને હજુ પણ માયાનું બંધન તોડીને અનંતને ભ્રમરૂપ કરવા છે. કેટલી સરસ વાત છે. મહારાજને એક જ મિશન છે, બધાને ભ્રમરૂપ કરવાની વાત છે. બીજા ભ્રમરૂપ કરે એના કરતા મહારાજ કરે સારું. માટે દેશો દેશ મા ઉત્સવ કરીએ છીએ. આ એક જ કારણ છે, એની પાછળ બધાને એકાંતિક કરવા છે. એટલે મહારાજ બોલાવે ના બોલાવે, ધ્યાન આપે ના આપે, એ બધું ધ્યાન બહાર કંઈ રહેતું નથી. આપણને લાગે સ્વામી બાપા જોતા હોય ને, તમે ના જોતા હોય, તમે મનમાં વિચાર જુદા ચાલતા હોય, પછી એ ફટદન જોઈ લે બધું. એટલે આવી રીતે આપણો ભાગ્યશાળી છીએ, એમને આશરે છીએ, એટલે બધું કરે છે. સંતો ભક્તોને ભેળા કરીએ છીએ, તે સૌનું દર્શન કરે એ પણ ભ્રમરૂપ થાય એવો મારો સંકલ્પ છે. આજે આ બધા એક જ વાત છે, ભ્રમરૂપ કરવાની. આ ભ્રમરૂપ કરવાની ફેક્ટરી છે, ફેક્ટરી નહીં, મહાઆયોજન છે. અમારો સંકલ્પ સત્ય હોય છે, બીજું બધું અસત્ય થઈ જાય, આપણને જુદું લાગે. આ બધું અસત્ય લાગે અને આપણો વ્યવહાર સત્ય લાગે. જો તમે સવારે ઉઠો ને, આંખ ખુલે, એની સાથે દીવાલ ને પલંગ ને બધું સાચું લાગે છે, બધું ખોટું છે. એટલે મહારાજ એ વાત કરે છે, અમારો સંકલ્પ સત્ય હોય છે. એટલે આ બધી બનાવટી નથી, આ ગોઠવણી નથી. આ શ્રીજી મહા સાક્ષાત ભગવાન છે, ગુણાતીતાન સાહેબ મૂળ અક્ષર બ્રહ્મ છે અને સત્પુરુષની વાત. આ ત્રણ સીધી લીટીની સમજણની યોગી આપણે, એમાં ફેરફાર ના કરો અને આપણે ધારણ કરવું આ બધી વાત. બીજું બધું અસત્ય થઈ જાય. એટલે મારાની દ્રષ્ટિએ આ ધોરણ કરતી બ્રહ્માંડ બધા અસત્ય છે. અમારા સંકલ્પ પાસે કાળનું જોર ચાલતું નથી. કાળ બધાને ગ્રહી લે, હડપ કરી જાય. પણ મહારાજ કે અમારા સંકલ્પ પાસે કાળનું જોર ચાલતું નથી. એટલે ભગવાનના સંકલ્પમાં જે કોઈ ભરે એનામાં કાળનું જોર ચાલતું નથી. ભગવાન તો છે, ભગવાનને કાળનું ક્યાંય ગણતી નહીં. પણ એના યોગમાં આવ્યા હોય અને ભગવાનની મરજી જાણતો હોય તો એને કાળનું જોર ચાલતું નથી. કાળ પણ થરથર ધ્રુજતો રહે છે. આપણને કાળ ધ્રુજાવે છે. કાર એટલે બધી CAR કારની, એ તો એમાં તો મજા કરીએ છીએ, એ ધ્રુજાવે નહીં. પણ કાળ
જેનો ભય હંમેશા રહે છે બધાને. ભગવાનનો આશરો હોય અને એ નિર્ભય થઈ જાય, એને કોઈ પ્રશ્ન ન રહે. બીજા બધાને કાળ ધ્રુજા છે, ગમે એટલો સમજ બળ્યો હોય ને તે પાર તો મનમાં થઈ જાય. સત્સંગી માત્રને, સત્સંગી માત્ર એટલે કોઈ બાકી રહે, આ નાના નાના છે. સત્સંગી નામ પડવું બધાને મહારાજ કહે. સત્સંગી માત્રને અમારે એવા ભ્રમણ કરવા છે તેનું માન કરવું છે. એવા ભ્રમરૂપ કરવા છે અને એનું માન કાઢવું છે. એ છેલ્લો સુપ્રિન્ટેન્ડન્ટ યોગી બાપા કહે કે બીજા બધા દોષ હોય પણ માન છે બહુ ભારે છે. મહારાજ એની ચોટલી પકડે છે, કાનપટ્ટી પકડે કે સત્સંગી માત્રને અમારે એવા ભ્રમરૂપ કરવા છે તેનું માન કાઢવું છે. માયિક ભાવ ટાળવો છે, તેથી અપમાન કરીશું એમાં ભ્રમરૂપ કરવા સિવાય અમારે કોઈ મતલબ નથી. જો ભગવાન જે કંઈ કરે અને તમને સવરું પડે, અવરું પડે તો ગઈ બાજી. અલૈયા ખાચરને અવરું પડ્યું, 2000 સત્સંગ કરાયેલો, 4000 પાછા પડ્યા. એટલે અવરું પડે એટલે આ શિબિર આપણે કરીએ છીએ આટલું જ છે. સવરું પડે બધું, અવરું ના પડે. લેશ માત્ર અવરું પડે તો બધી બાજી અનંત જન્મથી જે આપણે સાધના કરી છે અને ફળરૂપે સત્સંગ મળ્યો છે એ જતું રહે, પછી કાંઈ હાથમાં રહે નહીં. એટલે અવરું ના પડે એ જોવાનું છે. સત્સંગ મહારાજ સ્વામી સાચા છે આપણે માનીએ કે ના માનીએ, ગમે હોય પણ એ સાચા છે. એકવાર શાસ્ત્રી મહારાજને એક હરિભક્ત ગુણભાઈ એને પૂછ્યું, શાસ્ત્રી મહારાજને પૂછ્યું કે સાહેબ મને ભગવાનમાં બેસતું નથી. તો એ કે માનને શાસ્ત્રી, કે માનને જો ભગવાન હશે તો લેખે લાગશે, નહીં એ તો આપણું ક્યાં જાય છે. એટલે એવું કહે એને વાત બેસી ગઈ પટ. એટલે મોટા પુરુષના શબ્દો અંદરથી આવે ને એ વાત બેસી જાય. સત્સંગી માત્રને અમારે એવા ભ્રમણ કરવા છે તેનું માન કાઢવું છે. એ માન નીકળે એટલે બધું પતી ગયે, એકાંતિક ભ્રમરૂપ થઈ બધું જતું રહે. માયિક ભાવ ટાળો છે, તેથી અપમાન કરીશું એમાં ભ્રમરૂપ કરવા સિવાય અમારે કાંઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. મહારાજ જે કરે અને ભગવાન સંત સત્પુરુષ જે કરે એમાં આટલી જ ભાવના છે. અમને બોલાવે ના બોલાવે કંઈ ભ્રમરૂપ કરવાની વાત છે. જાણતા હોય બાજુ બાજુ હોય પણ બાયપાસ કરે એવું બધું. એટલે ક્યારે કોને બોલાવવા કે કેટલા બોલાવવા બધું એ બધી અમને ગણતી બહાર કાંઈ ના હોય. અમારા યોગમાં આવ્યો તેને ભ્રમરૂપ કરવો એ નિર્ધાર અમે કર્યો છે. ભગવાનના યોગમાં એટલે ભગવાનના સંતના યોગમાં જે કોઈ આવે એક જ નિર્ધાર કરે કે ભ્રમરૂપ કરાશે, બીજી કોઈ મતલબ નથી એની પાસે. જેને માન જેને અપમાન લાગી જાય તેને સત્સંગ થયો જ નથી. કસોટી આ છે, પેપર કાઢે ને
આખા વર્ષને અંતે પેપર કાઢે, એમાં પાસ ન પાસ યોગી બાપ અરે બધા સંતો, મારા સંતો બધા જ કહે છે અપમાન લાગી જાય ફેલ, અપમાન લાગી જાય ફેલ, 0%. એટલે સત્સંગમાં અપમાન ના લાગે પ્રાર્થના કરી ભગવાનને, એક જ પ્રાર્થના કરાય મહારાજ આ સત્સંગમાં પાર પડાય, એ પ્રાર્થના તમને પાર પડાય એટલે આ થઈ ગયું, અપમાન ના લાગે એ પાર પડવો થાય. જેને અમારો વિશ્વાસ છે, ભગવાન વિશ્વાસ, જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી, એ છોડાવે પણ ભગવાન છોડે નહીં. આવી એટલે જેનો અમારો વિશ્વાસ, વિશ્વાસ કોઈ છોડાવવા પ્રયત્ન ના કરે, એ તો અવરાઈ કેટલી બધી અવરાઈ હોય તો ભગવાન હાથ પકડે છોડાવવા પ્રયત્ન કરે તો અતિ અવરાઈ કહેવાય. ભગવાન અને નાનું બાળક હોય અને હાથ પકડીએ પણ એને એના મા બાપમાં વિશ્વાસ છે, અમારી પાસે ના આવે એના મા બાપને ચોંટી રહે, એટલે એવો વિશ્વાસ રહે. એને બીજી કાંઈ સમજ નથી પણ એને, એટલે એવી રીતે આપણે વિશ્વાસ રાખીએ. જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી, કેટલી સરસ વાત છે. અને ભગવાનનો વિશ્વાસ, બીજું કાંઈ કરવાનું નથી, વિશ્વાસ રાખો એ બધું કરશે, આપણે કાંઈ કરવાનું નથી. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દિવ્ય ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે મહારાજ, ભગવાન, સંત, સંત તો કરે જ નહીં, એ ભગવાનની વાત છે. સંત તો મહાદારૂ છે. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. એટલે અમારામાં જેવો ભાવ કલ્પે, ભગવાન નિર્દોષ જાણે તો ત્યાં નિર્દોષ થઈ જાય, દોષી જાણો ત્યાં દોષિત થઈ જાઓ, સીધે સીધી વાત છે. ભગવાનમાં જેવો આપણે ભાવ કલ્પીએ એવો આપણને ફળો મળે છે. અમારું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે, આકાશ પેઠે નિર્લેપ. એટલે ચાર તત્વ છે ને આકાશમાં રહે છે, આકાશ ના હોય તો ચાર તત્વ ક્યાં રહે. એટલે આકાશ, એટલે આકાશ બધા ધારણ કરે, બધું કરે પણ નિર્લેપ છે, એ કપાય નહીં, કોઈ કોઈ અસર ના થાય આકાશને. અને ચાટો તો ખારો ખાટો કાંઈ કાંઈ જણાય જ નહીં. એટલે મહારાજ એવા નિર્લેપ છે, એવા આકાશની પહેલે નિર્લેપ છે. અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેક પણ રહીએ છીએ. આ એક વાત બહુ સમજવા જેવી છે. વ્યાપક એટલે દરેકમાં રહ્યા હોય તો એ વ્યતિરેક ના રહે. વ્યતિરેક એટલે મૂર્તિમાન પોતાનું સ્વરૂપ ના હોય. વ્યાપક એટલે બધામાં રહે પણ એને મૂર્તિમાન ના કહે. શ્રીજી મહારાજ કહે છે કે અમે સર્વે વ્યાપક છીએ અને છતાં મૂર્તિમાન છીએ, બધામાં રહેલા છે મહારાજ. બધા બ્રહ્માંડોમાં કોઈ કોઈ જગ્યા બાકી નહીં જ્યાં મહારાજ રહ્યા ના હોય, બધે રહે છે અને છતાં મૂર્તિમાન અક્ષરધામમાં પણ રહે છે. એ બે બની ના શકે પણ મહારાજની સામર્થ્ય છે, એટલે પોતે મૂર્તિમાન છે અને દરેકમાં વ્યાપક છે,
દરેકના સંકલ્પ પૂરા કરે, દરેકનો ભાવ પૂરા કરે, બધું જ કરે, અને છતાંય મૂર્તિમાન. જો મૂર્તિમાન ના હોય તો ભગવાન દરેક બ્રહ્માંડમાં એકવાર તો જાય છે, તો મારાનો વારો જ ના આવે અક્ષરધામના તખત ઉપર બેસવાનો. આ બ્રહ્માંડ ઓલા બ્રહ્માંડ ઓલા બ્રહ્માંડ, તખત ખાલી પડ્યું રહે, સિંહાસન ખાલી પડ્યું રહે, તો ભગવાન પોતે સર્વસત્તાવાન સરસ બધે સામર્થ્ય સહિત બિરાજમાન છે, અને છતાંય બધામાં વ્યાપક છે, અને કર્મ ફળ પ્રદાતા છે. જેને જેવું કર્મ કરે એવું ફળ મળે છે. કર્મ પોતે કાંઈ કરતું નથી, કર્મ તો ક્રિયા છે, એ ક્યાંથી કરી શકે? ભગવાન છે એ એવા જેવા કર્મ કરીએ એવા ફળ આપે ભગવાન, બીજા કોઈ નહીં. એટલે આવી સમજણ રાખીએ આપણે તો હવે કામ થઈ જાય, અને આ જ્ઞાન થઈ જાય, આવું જ્ઞાન આપણે કરવાનું છે. પણ એ બધામાં ઉત્તમમાં ઉત્તમ શું છે? સંતમાં જોડાવું, મન કરવચને એ થઈ ગયું તો બધું જ આવે તમને, બધું જ આવે. સદાનંદ સ્વામી મહારાજ.

શ્રીજી મહારાજના ઉત્તમ ભક્ત દાદા ખાચર, એનો ગઈકાલે જન્મદિવસ હતો અને આપણે એમની સ્મૃતિ કરી, એના પ્રસંગો જાણ્યા, આજે જાણવાના છીએ. અને પરમહંસોમાં પણ એક અગ્રગણ્ય સ્થાન ભોગવે શ્રીજી મહારાજ પણ પોતે એને ગુરુ તરીકે ગણતા એવા મુક્તાનંદ સ્વામીનો આજે જન્મદિવસ છે. એટલે કોઈ વાર મુક્તાનંદ સ્વામીની કથા કહેવાનું પણ અનુપમ સ્વામીએ સાંભળી લીધી હ્યુસ્ટનમાં. શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર વર્ષોથી રહે છે. આપણે છેલ્લા બે દિવસથી સાંભળી રહ્યા છીએ કે મહારાજ પોતે વનવિચરણમાં હતા ત્યારે એમણે નક્કી કરેલું કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું, પરંતુ ગઢપુરમાં જ્યારે આવ્યા ત્યારથી મહારાજ પોતે ગઢડામાં જ રહે છે, હરે ફરે છે, આજુબાજુના વિસ્તારોમાં સત્સંગ કરાવવા જાય છે. પરંતુ જ્યારે ગઢડા આવે ત્યારે પોતે સામેથી એવું બોલે છે કે ગઢડું મારું, હું ગઢડાનો એ કેદી નહીં મટનારું, કે ગઢડું મારું છે એ ક્યારેય મટનારું નથી. ગઢડા આવ્યા ત્યારે એમને પોતાને એવું થતું કે બસ હવે ઘરે આવ્યા. અને દાદાએ પણ પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર બધું જ મહારાજને પોતાની સેવામાં આપી દીધું છે. એ વખતે રજવાડી રાજ્યને કારણે દાદા ખાચર પાસે બહુ જ મોટી જમીન અને એવું બધું હતું, એમાં એક ગવર્મેન્ટ સરકારની સાથે કેસ ચાલતો હતો. અને જ્યારે જ્યારે કેસ કોર્ટમાં હોય એની તારીખ હોય ત્યારે દાદા ખાચરને ત્યાં હાજર થવું પડતું, જવું પડતું હતું. અને જ્યારે જવાનું હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને આશીર્વાદ આપે. કોઈ કોઈ વાર તો મહારાજ પોતે એને મોઢામાં પ્રસાદ મૂકે, ગળું મોઢું કરાવીને કે જાઓ ફતેહ. પરંતુ ઇતિહાસ એવું કહે છે કે શ્રીજી મહારાજ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દાદા ખાચરનો આ કેસ પૂરો થયો જ નહીં. જેટલી વાર આશીર્વાદ લઈને જાય એટલી વાર કંઈ ને કંઈ તારીખ લંબાય, કેસ પૂરો જ ન થયો. દાદા ખાચરના મનની અંદર સહેજ પણ અભાવ આવતો નથી. દાદા ખાચરના દરબારમાં એવા એ સંતો છે કે જે સંતોએ અકારણ કોઈ ભક્ત ઉપર કૃપા કરી હોય, અને કોઈને દીકરો ન હોય તો દીકરો આપ્યો હોય, કોઈકને આવી મુશ્કેલી હોય અને આશીર્વાદ આપ્યા અને એનાથી દૂર થઈ ગયા હોય, એવા સમર્થ સંતો હતા કે જે ધારે ને એ કરી શકે, કરાવી શકે. સ્વામિનારાયણ ભગવાને એકવાર સભાની અંદર જ પ્રશ્ન પૂછેલો એ સંતોને કે તમારી વિશેષતા શું, તો ગોપાળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહેલું કે મહારાજ અનંત કોટી બ્રહ્માંડમાં સર્વે કર્યું આપણું થાય છે, આપણું થાય છે, પણ આપની કૃપાથી જો હું ધારું ને તો મારું કર્યું પણ થાય અને ગ્રહણની ગતિ અટકાવી શકે છે. ગ્રહણ થવાનું હોય ને અહીંથી સંકલ્પ કરે, ગ્રહણ ન થાય તો ન થાય. નાડી પ્રાણ સંકેલીને વાતો કરી શકે, એવી તો આપણે આગળ પરમહંસોની ઘણી વિશેષતા જાણી. એવા પરમહંસો દાદાના દરબારમાં રહેતા હતા, તે છતાંય કોઈ દિવસ દાદાનું મન સ્વામિનારાયણ ભગવાનને મૂકીને બીજા કોઈ સંતોની પાસે ઢળ્યું નથી. એમ થાય ને કે ભાઈ ઘણી વાર છે ને હરિભક્તો પોતાનું આવું કંઈ કામ કરાવવું હોય તો શું કરે કે આવા મોટા કામમાં ભગવાનને ક્યાં તકલીફ આપીએ, આ તો નાનું કામ છે ને બીજાની પાસે કરાવી લઈએ. હે, કંઈ પૈસા જોતા હોય, ધન જોતું હોય, દીકરો દીકરી જોતા હોય, એમ કે ભગવાનને શું બીજાની માનતા રાખીએ. પણ દાદાએ ભગવાન સિવાય કોઈની પાસે પોતાનું માથું નમાવ્યું નથી. એક નિષ્ઠા, એક દ્રઢતા, એક ટેક, એમાં કોઈ દિવસ સ્વપ્નમાં પણ બીજો ઘાટ કે વિચાર થયો નથી. તો એવા તો કેટલાય પ્રસંગો છે. આજે છેલ્લો દિવસ છે એટલે બીજા બધા પ્રસંગોને વચ્ચે આપણે કાપ મૂકી, અને એ સમય જાય છે ત્યારે દાદા ખાચરના જે પત્ની જેના લગ્ન થઈ ગયા છે, એકવાર દાદા ખાચરના એ પત્નીને એકવાર એવો શુભ વિચાર આવે છે કે આજે અમારો દરબાર હર્યો ભર્યો છે, અહીંયા 500-500 સાધુઓ પોતાનું માનીને રહે છે, પરંતુ એક દિવસ એવો આવશે કે જ્યારે અમારા દરબારની અંદર આ સાધુ સંતોની સેવા સરભરા કરે એવું કોઈ નહીં હોય.
ત્યારે આ દરબારમાં સાધુઓ રહેશે? કઈ કે કોઈ હોય જ નહીં તો રહે કેવી રીતે? એટલા માટે એ બાઈએ, કુમુદાબાઈએ દાગલા ખાચરને કહ્યું કે આપણે ત્યાં દરબારોમાં બીજી વાર લગ્ન થાય છે અને મારું એવું માનવું છે કે મારા થકી તમને સંતાન નથી થયું, તો મારી ઈચ્છા છે કે તમે ફરીથી એકવાર લગ્ન કરો. હવે એમને ક્યાં ખબર છે કે પહેલી વાર લગ્ન કરવાના હતા ત્યારે કેવી મુશ્કેલી હતી, કેટલા સમજાવવા પડેલા, અને સોસોવાના કર્યા ત્યારે દાદા ખાચર તૈયાર થયા છે. પરંતુ ભાઈએ બહુ વિવેકપૂર્વક સમજી વિચારીને દાદા ખાચરને જ પોતાની વાત કહે છે. પતિવ્રતા સ્ત્રી છે, પોતાના પતિથી આટલું પણ છુપાવતા નથી. એમને જે વિચાર આવ્યો અને વિચારના ત્રણ ચાર જે કારણો છે આપણે જોઈએ અને પછી આગળ. એ તો હવે હાઈકોર્ટમાં કેસ નહીં પતે તો પછી સુપ્રીમ કોર્ટમાં જશે. એટલે કે દાદા ખાચર જો કદાચ નહીં માને તો પછી ભગવાન સ્વામિનારાયણને ખુદ એ વિનંતી કરવાની તૈયારી સાથે, પરંતુ એમના મનની અંદર જે વિચાર છે કે એનું કારણ છે ને એટલું સબળ અને પ્રબળ છે ને કે ભગવાન પણ એના કારણ આગળ મસ્તક ઝુકાવવાના, હા પાડવાના, અને કહેશે કે ના તમારો વિચાર સારો છે.

એના પત્નીએ કહ્યું કે મારે તમારે તૃષ્ણા છે કે ઈચ્છા આસક્તિ છે એટલે હું નથી કહેતી, પરંતુ મારી ઈચ્છા છે કે આ સત્સંગની અંદર આ સંતો અહીંયા રહે છે આપણા દરબારની અંદર, તો જ્યારે આપણા ઘરની અંદર જ કોઈ નહીં હોય પછી આ સત્સંગનું શું થશે, સંતોનું શું થશે, એની સેવા કોણ કરશે, એટલા માટે હું કહું છું. દાદા ખાચર કહે છે કે મારે સંસારની કોઈ તૃષ્ણા નથી,

બસ દાદા ખાચરે ન માન્યું તો કઈ વાંધો નહીં, કારણ કે એ પણ મહારાજના અનન્ય ભક્ત હતા. એટલા માટે એમણે મહારાજને વાત કરી. પછી

મહારાજે અહીંયા પણ કુમુદાબાઈની વાણી સાંભળી અને નક્કી કર્યું કે ના, એમની વાત સાચી છે અને દાદાનો દરબાર મારે હર્યોભર્યો રાખવો છે. આમ તો એક વાત આ છે, બીજી એવી પણ વાત છે કે દાદા ખાચરના જે કાકા જીવા ખાચર, એ વારે વારે મેણું મારતા હતા અને એ કહેતા હતા કે દાદાને તો ક્યાં કંઈ પરિવાર છે, પછી બધું મારા જ હાથમાં છે ને. એટલે મહારાજને દાદાનો વંશ વારસો રાખવો હતો, દાદાની વાડી લીલી રાખવી હતી. એટલે કુમુદાબાઈએ આ પ્રમાણે વાત કરી. હજી એક ત્રીજું કારણ પણ, એ તો બળે વળે એકદમ અતિ ગૂઢ રહસ્યમય છે, જે આગળ આપણને સમજાશે કે બીજી વાર લગ્ન કરવાનું શા માટે થાય છે, કુમુદાબાઈને આવો વિચાર કેમ આવે છે, અથવા તો શ્રીજી મહારાજ શા માટે હા પાડે છે. પરંતુ જ્યારે દાદા ખાચરને આવી વાત કરીને, ત્યારે દાદા ખાચર કહે છે કે મહારાજ, મારે તો પરણવું જ નથી, મારા આશ્રમની અંદર 500 બ્રહ્મચારી સાધુઓ રહે છે અહીંયા, અને મારે તો પહેલી વાર પણ ઈચ્છા નહોતી, તે વખતે તો તમારી આજ્ઞા પાળવા માટે મેં ફક્ત પાણી ગ્રહણ કર્યું છે, પરંતુ અમાને બેમાંથી એક કોઈને સંસાર પ્રત્યે કોઈ ઈચ્છા કે આસક્તિ નથી, અને અમે જે સેવા ભજન ભક્તિ કરીએ છીએ ને, એમાં જે આનંદ આવે છે, જે સુખ આવે છે મહારાજ, એ સુખની સી કહું વાત, એટલે મારે તો પરણવું નથી ને, આ વાત છોડી દો. મહારાજ બહુ કહે છે ને, ત્યારે દાદા ખાચરે જે સંતોના ભજનો સાંભળ્યા ને, એના મનની અંદર આવા ભાવ, આ પદ પંક્તિ નથી બોલતા પણ એવા ભાવથી કહે છે કે

મહારાજ હું શું કહું, મેં તો મનમાં નક્કી કર્યું છે કે હવે તો તમારા સિવાય બીજા કોઈની સામે પણ ન જોઉં, બીજા કોઈ સમજાવે જીવબા કે લાડુબા સમજાવે કે બીજા કોઈ આવીને કહે કે ભાઈ કુમુદાબાઈની વાત સાચી છે, તો દાદો બ્રહ્માનંદ સ્વામીના પદો યાદ કરે છે, કહે છે કે મારા મનની અંદર એક દ્રઢતા છે, મેં એક આંટી વાળી છે, ગાંઠ વાળી છે, નક્કી કર્યું છે શું એવી

બેની રે કેસરી સિંહ કોઈ દિવસ ઘાસ ખાય? 100 લાંગણ એટલે 100 ઉપવાસ થાય ને તો મરી જાય, પણ એ ઘાસને ન ખાય, એ તો માંસ જ ખાય. સિંહ હોય ને અને માણસ, માંસ ન ખાય, બરાબર ને? એ મરી જાય તો કુરબાન, પણ મોઢામાં મૂકે નહીં. જેમ કેસરી ઘાસ ન ખાય, રેસુણ બેની 100 લાંગણ કરે મરી જાય, એમ નિશ્ચય વિઠ્ઠલને વરવું, નહીં તો સાવે કુંવારા મરવું, બીજા પુરુષ સામુ ન જોવું, ચિત્ત પાતળી આમાં પ્રભુ. હવે તો મારી એક જ લગ્ન એક જ છે કે એકવાર તમારી આજ્ઞા પાળવા ખાતર મેં હા પાડી છે મહારાજ, મને જરાય ઈચ્છા નથી. અને સંસારની અંદર તો કેવા દુઃખ છે, દરરોજ સંતો સત્સંગ કરાવીને આવે, હરિભક્તોના બધા સંઘ આવતા હોય ને, એ પછી સંતોની આગળ અંતરે ખોલતા હોય ને અને મહારાજની આગળ એ વાત કરે ને, હે તો એ ખબર તો પડે જ ને કે સંસારની અંદર શું છે, દુઃખ છે અધિક. આ સંસારમાં મુખે કયા તે ન જાય, સંસારની અંદર એટલા બધા દુઃખ છે ને, તો કહે છે કે મુખથી કહી ન શકાય. આપણે મુખથી કહેવા હોય તો આપણે એને કહી પણ ન શકીએ, એવા સંસારની અંદર દુઃખ છે. આધિ વ્યાધિ ઉપાધિ કે 12 હાંધે ને 13 તૂટે. સંસાર એવો હશે ને કે એનું કોઈ દિવસ પૂરું થાય એવું જ નથી, એટલી મુશ્કેલી વાળો છે. સંસ્કૃત સાહિત્યની અંદર અમે ભણતા જયારે આવતું કે કોઈ ગ્રહસ્થ સામે મળે ને તો એને કેમ છે એમ પૂછવું, એમ પ્રાયણ આહુ સુલભ વિપદામ પ્રાણી નામ એ તદેવ. સંસાર માટેનું વિશેષણ મૂક્યું શું,

કે આ ડોક્ટર છે, આ એન્જિનિયર છે, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ફલાણું ડિગ્રી કે ને, તો સંસારની સામે એની ડિગ્રી ઉપાધિ શું છે ખબર? સુલભ વિપદામ, સુખ સુલભ નહીં, દુઃખ સુલભ. મંદિરે આવ્યા હોય, દર્શન કરતા હોય ને, ભગવાનની પ્રાર્થના કરી નીચે ઉતરતો હોય અને પ્રસાદની અંદર સંતરા કે કેળા હોય, એની છાલ દાદરામાં કોઈ ભૂલમાં મૂકી હોય, એના પર પગ આવે, લપસે, પડે, ફ્રેક્ચર, બાસ્કેટબોલ રમતા ફ્રેક્ચર, સુલભ વિપદામ. સો કઈ નક્કી ન કર્યો કે આવું દુઃખ આવશે, પણ આવીને ઉભું રહે. પ્રાયણ આહુ સુલભ વિપદામ પ્રાણી નામ એતદેવ. વિપદ દુઃખ છે ને એ સુલભ છે. સુખ માટે કેટલા પ્રયત્નો કરીએ ત્યારે મળે કે ન પણ મળે, દુઃખ માટે ને દુઃખ છે અધિક આ સંસારમાં, મુખે કહ્યા તે ન જાય. ચાર પદ છે કેટલા? દુઃખના, સુખના નહીં. પણ સંતોએ પોતાનું નથી લખ્યું, હું લખ્યું છે સંસારમાં દુઃખ કેટલા છે એની વાત કહીએ છે. દુઃખ છે અધિક આ સંસારમાં, મુખે કયા તેને જાય.

સંસારની અંદર એટલા બધા દુઃખ છે કે જેની કોઈ કલ્પના ન કરી શકાય. તો દાદા ખાજર કે મહારાજ, હું આવા સુખ સાગરની અંદર હિલોળા લઈ રહ્યો છું, એમાંથી વળી મને દુઃખમાં ક્યાં નાખવો? અને એમણે આગળ જેમ કહ્યું ને કે કદાચ અમે સંસાર કરીએ ને અને સંતાન થવું ન થવું હોય તો આપની ઈચ્છાની જ વાત છે ને, આપની ઈચ્છા ન હોય તો પથ્થર એટલા દેવ કરે અને સો સો વાના સાધના કરે ને તો પણ ઘણા કે ને શેર માટીની ખોટ છે. તમારા સર્વમંગલ સ્વામી કે આ પડી બસેર લઈ જાને, આ મોટા ઢગલા ને ઢગલા છે, શેર માટીની ખોટ હોય તો ઉફાડી, પણ એ માટી નહીં, બરાબર ને, એ માટીની ખોટ નહીં, પણ એ તો એક રૂઢિ પ્રયોગ છે. શેર માટીની ખોટ એટલે સંતાનની ખોટ છે, પણ એ ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે કે એમાં કોઈની કારી ચાલતી નથી, એ તો ભગવાનની ઈચ્છા હોય તો જ પ્રાપ્ત થાય. અને પછી દાદા કાજર કહે છે કદાચ સંતાન પ્રાપ્તિ થયા પછી પણ, સંતાન કેવા થયા, પૂ નામ નરકા ત્રાયતે ઇતિ પુત્ર, પૂ નામનું એક નરક છે, યમદંડમાં બધાનું વર્ણન કરેલું છે નિષ્કુળાનંદ સ્વામીએ, એમાંથી જે તારે ને એને પુત્ર કહેવાય, પણ હવે પુત્ર ડૂબતો હોય તો એ ક્યાં એને તારવા જાય, એટલે આનું કઈ જોવા જેવું નથી. એટલા માટે ભગવાનની ઈચ્છાથી અમે બહુ સુખી છીએ અને અમારે કોઈ બીજી ઈચ્છા નથી, પણ મહારાજ પોતે જ એવી ઈચ્છા દર્શાવે છે. અને મહારાજ કહે છે કે અમારી ઈચ્છા છે, તમારી ઈચ્છા નથી પણ અમારી ઈચ્છા છે, અને અમારી ઈચ્છા હોય એવું તમે અત્યાર સુધી કર્યું છે, કરી રહ્યા છો, તો આમાં પણ તમે આગળ વધો. મહારાજે જયારે આજ્ઞા કરી, ઈચ્છા બતાવી, એટલે પછી દાદા ખાચર ને હવે કશું કઈ કહેવાનું રહેતું નથી. પરંતુ એક સમયે દાદા ખાચર કહે છે કે મહારાજ એક શરત, જો તમે આ રીતે મને આજ્ઞા જ કરતા હો તો હું જરૂર લગ્ન કરું, પણ મારી એક શરત છે. શું? જય મા અર્જુન ને ઋષિકેશ યુદ્ધ કરવા દીધું.

ભણી. પછી આ પ્રમાણે દાદા ખાચરે કહ્યું, મહારાજ મારી એક શરત છે કે જેવી રીતે ભગવાન કૃષ્ણે અર્જુનનો રથ ચલાવ્યો હતો એના સારથી બન્યા હતા, એવી રીતે હું જો પરણવા જાઉં ત્યારે મારો જે જાનનો રથ એટલે કે લગ્નનો રથ છે ને એ તમે ખુદ ચલાવવાના હો તો પછી હું પરણવાની હા પાડું. મહારાજે કહ્યું કે હું આવી રીતે જાનમાં આવીશ અને જાનનો જે રથ એટલે કે ગાડું હોય એ હું પોતે જ, એટલે કે ગાડું હોય એ હું પોતે.

અને આગળ જતા એક ભટવદર કરીને નાનું ગામ આવે છે. ભટવદરની અંદર નાગપાલ વરુ નામના બીજા એક સામાન્ય નાના દરબાર છે. એ દરબારને ઘરે એમની જે દીકરી છે આ નાગપાલ વરુ એ જોઈ અને એમને થયું કે આ કન્યા દાદા ખાચર માટે યોગ્ય છે. એમણે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે મહારાજ, આ ભટવદરની અંદર નાગપાલ વરુના જે દીકરી છે એમની સાથે દાદાનું લગ્ન કર્યું હોય તો કેવું? મહારાજ કે બસ એ જ કન્યા સાથે જ કરવાનું છે. હવે ઇતિહાસ એવો કહે છે અને છે કે શ્રીજી મહારાજ જ્યારે વનવિચરણ વખતે નીકળ્યા ત્યારે એ ભટવદરને પાદરથી નીકળ્યા હતા અને મહારાજને વહેલી સવારે તરસ લાગે છે. આમ તો ભગવાન મહિના મહિના સુધી પાણીએ નથી પીધું અને ઉપવાસે કર્યા છે, પરંતુ ભગવાન જ્યારે કોઈના ઉપર કૃપા કરુણા કરવાની હોય ને ત્યારે એમનો સ્વીકારે છે. ભગવાન સાચા અર્થમાં લે ને, આ ઉત્તરાયણ છે આજે, લે ને ત્યારે આપણને આપવાનું હોય છે. એમને આપે એટલે કંઈક લે પછી એનું આપે. મહારાજ કહે છે કે અમને તરસ લાગી છે. કૂવાના કાંઠે 6 વર્ષની એક નાની બાળકી ત્યાં આગળ પાણી ભરી રહી છે અને એ વખતે મહારાજે એને કહ્યું કે બેન મને પાણી પાઈશ. હવે કૂવાના કાંઠે પાણી ભરવા જાય ને તો પાણી ભરવાના જે મોટા વાસણો હોય ને એને હાંડો ગાગર એવું કહેવાય, મોટા વાસણો હોય. હવે પાણી પાવા માટે ગ્લાસ કે લોટો જોવે ને એવું તો કશું હોય નહીં. નાની છોકરીએ એમણે મહારાજને કહ્યું કે પાણી પીવો તો આમ ખોબો વારો. આવી રીતે મહારાજ એવી રીતે ખોબો વાર્યો અને પેલી દીકરીએ મહારાજને પાણી પાયું. પાણી પીધા પછી સ્વામિનારાયણ ભગવાન એને આશીર્વાદ આપે, તે મને પાણી પાયું હું તને રાણી બનાવીશ, પાણીમાંથી રાણી. એ વખતે સ્વામિનારાયણ ભગવાને આવો સંકલ્પ, ભગવાન સત્ય સંકલ્પ છે, એમણે જે સંકલ્પ કર્યો હોય ને એ સંકલ્પ પૂરો થાય છે. એ વખતે વનવિચરણ દરમિયાનમાં જ મારે તે સંકલ્પ કર્યો છે, હવે એને રાણી બનાવવા છે. કોના રાણી બનાવે? બીજી બાજુ જોઈએ તો શ્રીજી મહારાજ જ્યારે લોજમાં પહોંચ્યા પછી 1 વર્ષે દાદાનો તો જન્મ થાય છે ને, 1857 પોષ વદ 6ના દિવસે. અને મહારાજ જ્યારે વનવિચરણમાં હજી લોજ પહોંચ્યા પહેલા તો આ કન્યા તો 6 વર્ષની તો છે, પાણી ભરવા કુવે આવી છે એકલી, તો આટલી મોટી છે. સામાન્ય રીતે લગ્ન શાસ્ત્રની અંદર એવું કહેતું છે કે જે શું કે પુરુષ હોય ને એ કન્યા કરતા 5, 7, 9 વર્ષ સુધી પણ મોટો હોય ને તો પણ લગ્ન કરી શકાય. પણ એવું નથી કીધું કે ભાઈ કન્યા 5, 7, 6, 8 વર્ષ મોટી હોય તો થાય. આ તો ભગવાન છે ને એને આશીર્વાદ આપ્યા છે ને કે હું તને, તે મને પાણી પાયું હું તને રાણી બનાવીશ. એટલે આ કાળુ વાવડિયા જેવા ભટવદરની અંદર નાગપાલ વરુના દીકરીને જુએ છે અને એમનું મન પરણ તરત ત્યાં માની જાય છે. મહારાજ પણ કહે છે કે એમની જ સાથે લગ્ન કરવાના છે. દાદા ખાચર કે કોઈ જોવા નથી ગયા, કેવું છે કે શું છે કે કાળું કે ધોળું કાંઈ, હવે આવ્યું બધું, કશું જોવાનું હતું જ નહીં અને કશું જોવાનું છે પણ નહીં. તો જેવા બીજી ત્રાહિત વ્યક્તિ, દાદા ખાચરના કોઈ કુટુંબીજનો પણ નથી ગયા, આ તો એક સત્સંગી છે ને એને મહારાજે કહ્યું તમે જોઈ આવો અને એને જોઈને વાત કરી, મહારાજે હા પાડી દીધી અને દાદા ખાચરના કુટુંબીજનોને બોલાવી અને મહારાજ વાત કરે છે કે તમને એક માંગલિક પ્રસંગની વધાઈ આપવાની છે. એટલે બધાને થયું કે મહારાજ તો છે આપણા ઘરે, જે દિવસથી આવ્યા ને એ દિવસથી દરરોજ માંગલિક પ્રસંગ છે કે રાજ મારે દિન દિન દિવાળી રે, વાલા મળતા તમને વનમાળી, રાજ મારે દિન દિન દિવાળી. દરરોજ અમારે તો દિવાળી ને માંગલિક પ્રસંગો જ છે. એક ઉત્સવ પૂરો થાય ને બીજો ઉત્સવ આવે એટલે મહારાજ તો નીતિ નીતિ નવતમ લીલા આવા નવા નવા ઉત્સવો કરતા હતા. એટલે એમાં કંઈક હશે ત્યારે કહે છે કે માંગલિક ઉત્સવ પ્રસંગની વધાઈ એ છે કે દાદા ખાચરનું આપણે સગપણ કર્યું. હવે સગપણ કરે તો કુટુંબના તો કોઈને ખબર હોય કે નહીં, પરંતુ કુટુંબીજનોને પણ ભગવાન પ્રત્યે એવો ભાવ વિશ્વાસ છે કે ભગવાન જે કરે તે સારું જ હોય, એમાં કોઈ શંકા કરવાની ન હોય, બીજો વિચાર પણ કરવાનો ન હોય. એટલે એમણે કહ્યું કે મહારાજ આપે જે કર્યું એ સારું કર્યું હશે. અને પછી સ્વામિનારાયણ ભગવાન વિગતે વાત કરે છે કે આવી રીતે ભટવદરના નાગપાલ વરુના દીકરીની સાથે દાદા ખાચરનું આપણે સત્પણ કરવું છે. અને એ મહારાજે એ સમયે કંઈ પણ દીધું કે આપણે એમનો જે વિવાહ વિધિ છે એ પણ આ સમયે આ તારીખે જ કરવાનો છે, એ પણ એ જ દિવસે મહારાજે આ પ્રમાણે કહી દીધું. અને માસ સુદ 10મના દિવસે એમનો વિવાહ વિધિ આપણે રાખ્યો છે અને માસ સુદ 8મના દિવસે આપણે જાન લઈને અહીંથી સવારના પહોરમાં નીકળવાનું છે અને એ માટે તમે લગ્નની તૈયારી કરો. હવે આ માક્ષર મહિનો તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે આવી ગયેલો છે એટલે ટૂંકા સમયની અંદર જ આખા લગ્નનો આખો વિધિ શરૂ થાય છે.
જે કઈ નાની મોટી તૈયારી કરવાની હોય બધા કરી દે છે, અને એ સમયને વિશે શ્રીજી મહારાજ પોતે જ એવું કહે છે કે હવે આપણે

લઈને જયારે જઈએ છીએ તો એક તો અમે પોતે આવવાના છીએ જાનમાં, પણ બીજા કોણ કોણ આવશે અમારી સાથે, પણ બીજા કોણ કોણ જાનમાં આવે એ બધું પણ હવે તો પોતે જ જયારે નક્કી થયું, વરના બાપ જ પોતે બની ગયા છે તો જાનમાં કોને લઈ જવા કોને ન લઈ જવા શું કરવું એ પણ પોતે જ તૈયારી કરે છે

એક સંતે મહારાજને આશંકા કરી કે મહારાજ આ લગ્ન જેવો પ્રસંગ છે એમાં મારે સંતોને શું કામ છે, હવે સંતોને ત્યાં તમે જાવી તો બરાબર છે, તમે ભગવાન છો, પણ અમારે સંતોનું શું કામ છે. મહારાજ કે આપણે તો ગામો ગામ સત્સંગ વધે ને એ જ આપણું મુખ્ય કામ છે, એટલે તમારે બધાએ પણ સંતોએ પણ આવવાનું છે. બ્રહ્માંડ

सुनी आज्ञाधारी संते माथे थया तैयार जावाने साथे। गाड़ी गाड़ा घोड़ा रथ वेली माफा आ बधु केटलुक लेवू कया गाड़ा में कोण बेसे ने शू छे बधी तैयारी भगवाने खुद अत्यारे माथे हाथे लीधी छे। अने आ प्रमाणे संतो भक्तो सत्संगीओ અને એ સિવાય એમના દાવા ખાચાના જે સગા સંબંધી આ બધાને લે છે એની સાથે વળી લખુ કંદોય નામનો એક બહુ જ ઉત્તમ પ્રકારની રસોઈ બનાવવા વાળો રસોયો છે। મહારાજ કે તારે પણ આવવાનું છે, બીજા બધાએ વળી એ વખતે તો શું કહેવાય આવી કઈ રોડ રસ્તાની વેલી વ્યવસ્થાની વચ્ચે કઈ એવા વિકટ વાત આવે તો બે મોટા મલા મસાલધારી વાળંદોને પણ લે છે કે કોઈ જગ્યાએ સાંજના સમયે પણ જાનને જવાનું થાય તો એ સમયે અજવાળાની જરૂર પડે। પેટ્રોમેક્સ પણ ત્યારે નહોતી તો મોટા એવા જે મસાલ હોય ને એના ઉપર કપાસિયાનું તેલ નાખીને મોટા ભડકા કરે અજવાળું થાય અને એવી જ રીતે જાનની રક્ષા કરે એના માટે વોચમેન એટલે કે રખેવાળો એને પણ બધાને સાથે લીધા અને રાત્રે કોને જાગવાનું દિવસે કોને જાગવાનું એની આગળ કોણ ચાલે પાછળ કોણ ચાલે એ બધી જ આખી વ્યવસ્થા મહારાજ પોતે આ પ્રમાણ નીકળે। બળદને પણ સરસ મજાના બળદના શિંગડા શણગારે છે ને એના બળદની ઉપર કાંધીને જૂલને બધું આ પ્રમાણે એ કરીને બળદને તૈયાર કરે છે। બળદના કંઠમાળ ગળાની અંદર કંઠમાળ ઘૂઘરમાળ પગની અંદર પણ ઘૂઘરા બંધાવે છે, ઘોડાને પણ ઘૂઘરા બંધાવે છે અને ઘોડાને પણ સરસ મજાના શણગાર સજાવી અને કેટલાક દરબારોને કહે છે તમે આગળ ઘોડા ખેલવતા ખેલવતા જાઓ। આવી રીતે જેમ ખરેખર એક માંગલિક ઉત્સવનો પ્રસંગ આનંદનો હોય એવી રીતે મહારાજ પોતે આ પ્રમાણે જાન લઈને નીકળે છે। અને એ સમયની વિશે મહારાજ અને દાદા ખાચર શરૂઆતની અંદર પહેલા ગઢડાથી જ્યારે બહાર નીકળે છે ત્યારે મહારાજ માણકી ઘોડી ઉપર વિરાજમાન થાય છે અને બીજી એક ઘોડી ઉપર દાદા ખાચર બેસે છે। હવે બંને જણા આ પ્રમાણે નીકળે છે અને પછી થોડેક આગળ જયા પછી દાદા ખાચર પોતે એક આવી રીતે રથમાં બેસે છે અને મહારાજ પોતે એ રથનું આવી રીતે સંચાલન કરે છે। સૌથી આગળ થોડાક ઘોડેસવારો છે અને પછી મહારાજ પોતે આ રીતે રથ લઈને આગળ નીકળી રહ્યા છે। રસ્તાની અંદર નાના મોટા 28 જેટલા ગામો આવે છે, દરેક ગામોની અંદર સત્સંગી છે, સત્સંગ સમુદાય છે। આમ તો એ વખતે મહારાજ પોતે સૌરાષ્ટ્રમાં આવ્યા પછી એ ભાવનગરને એ વિસ્તારની અંદર તો એકે ગામ એવું નહોતું કે જ્યાં સંતોએ ન પહોંચ્યા હોય અને સત્સંગ ન કરાવ્યો હોય અને એમાં હવે ભગવાન પોતે જ આવી રીતે જાન લઈને નીકળવાના હોય એટલે તો દરેકને એમાં આવવાની ઈચ્છા હોય પણ મહારાજની આજ્ઞા ન હોય એટલે અંદર ન દાખલ થાય પણ એના દર્શન કરવા એનું સ્વાગત અને સામૈયું કરવા તો ગામના ગામ આખા ઉમટે ગઢડાથી આગળ નીકળતા ઘણા બધા ગામ આવે છે। એમ બે ત્રણ નાના નાના પ્રસંગો જોઈએ। 8-10 માઇલ ચાલ્યા હોય એટલે પછી એક ગામ આવે છે રળિયાણા કરીને અને એ રણિયાળા ગુંદાળા કરીને પછી આગળ માલપરા ગામ આવે છે। માલપરા ગામ આવે છે એટલે મહારાજ થોડોક વિસામો ત્યાં આગળ લે છે અને એ સમયે ત્યાંના કરશન પટેલ છે એ ત્યાં દર્શન કરવા આવે છે, મહારાજનું સ્વાગત કરે છે, જાનને પાણી પાય છે। એ વખતે મહારાજ કહે છે કે આ બળદને પણ આટલો ટાઈમ થયો છે તો કંઈક ખાવાનું આપણે આપીએ તો એ તરત જ જે બધા પાર્ષદો મહારાજે સાથે બધા આવાઈ લીધા છે તો એને કે ચાલો અમારે ત્યાં ગયા ને તો એને જોયું તો પોતાના ખેતરની અંદર શેરડીનો વાઢ એમ હજી પાકી રહ્યો તૈયાર થવાનો ઊભો હતો। પાર્ષદોને કહ્યું કે આ શેરડી વાઢો, હવે શેરડી છે ને એ કંઈ બળદને કે ખવરાવવા માટે નથી, હા શેરડીનો જે સાંઠો લઈ લીધા પછીના ઉપરના જે આગળા પાછળનો ભાગ હોય ને એ ઘાસ તરીકે ખવરાવાય પરંતુ એનો જે મેઇન કામ તો એમાંથી ગોળ કે રસ બનાવવાનો હોય, હજી તો એ બનાવ્યો નથી। એમ તો કરશન પટેલે બધાને કહ્યું કે એલા કો કાપતા ખચકાય છે, અરે કે હું તમને કહું છું ને કે મહારાજ પોતે રથ લઈને આવ્યા છે ને દાદાની જાન જાય છે ને, દાદો એટલે દાદાએ કેવું સમર્પણ કર્યું છે, કેવી સેવા કરી છે ને એની સુવાસ સમગ્ર પંથકની અંદર પ્રસરેલી છે એટલે બધાને મનમાં થાય છે કે એવી તો આપણે ન કરી શકીએ પણ આ તો આપણા મોટા ભાગ્ય એટલે શેરડી વાઢીને લાવે છે। અને મહારાજે પૂછ્યું કે ભાઈ ચાર પૂળો કંઈ લાવ્યા, એટલે પછી પાર્ષદો જે ગયા તેને કહ્યું કે મહારાજ કરશન પટેલે તો પોતાના ખેતરની અંદરથી ઊભીને ઊભી શેરડી અમારી પાસે વઢાવી, અમે ઘણી ના પાડી। મહારાજ કહે છે પટેલ બહુ સરસ આમાં વાત કરે છે, આપણે સમય નથી, કે છે મહારાજ ટાણું આવે પણ નાણું આવે પણ ટાણું ન આવે, એમાં તમારી જે સેવા કરવાની અને તમારી સેવા કરવા માટે તો પડાપડી થાય પરંતુ આ બળદની સેવા જે બળદ દાદાની જાનમાં જૂત્યા છે અને જે બળદને તમે ચલાવી રહ્યા છો
એની સેવા કરવાની, તમારા સંબંધ વાળાની સેવા ક્યાંથી? સંબંધનો મહિમા અદભુત બતાવ્યો છે અને એને સમજે છે, અંતરથી ઉદ્ગાર નીકળ્યા છે કે મહારાજ આવો તો આવી તક તો કોઈ દિવસ મળે જ નહીં, આ તો શેરડી વાઢવાની આવી. કરશન પટેલ કે મહારાજ મારું માથું વાઢવાનું હોય ને તો પણ હું વાઢીને આપી દઉં, એટલું કરું ને તોય 100 માથા જાતા રે સોંગા છોગાળા, એક સિરકે વાસ્તે ક્યુ ડરતે ગમાર, એવી આપણને અહીંયા પ્રતીતિ થાય છે. મહારાજ એની ભક્તિ જોઈ અને ખૂબ રાજી થાય છે. ત્યાંથી વળી પછી મહારાજ આગળ ચાલે છે, પાટણા આવે છે. પાટણાની અંદર કાળુભર નદી બે કાંઠામાં વહેતી, એમાં બધા સંતો ભક્તો સ્નાન કરે છે. ત્યાંથી વળી મહારાજ આગળ ચાલે છે, કેરાળા ગામ આવે છે. કેરાળા ગામની અંદર એક ભરવાડ છે, એ વહેલી સવારનો પોર હોય છે અને મહારાજ ત્યાંથી નીકળે છે. કોઈ એવું કહે છે કે કેરાળા ગામનો આ પ્રસંગ છે, કોઈ એવું કહે છે કે ભટવદરનો પ્રસંગ છે. પ્રસંગ સાચો છે, ગામમાં કદાચ ફેરફાર હોય તો. એ વહેલી સવારનો પોર છે અને મહારાજ ત્યાંથી પસાર થઈ જાય ને મહારાજના કાને એક પદ સંભળાય છે, શબ્દો સંભળાય, કીર્તનની કડી. મહારાજ થોડા સ્થિર થઈ ગયા. વહેલી સવારનો પોર હોય, નીરવ વાતાવરણ હોય, નિરભ્ર, નીરવ એટલે કે શબ્દ વગરનું, કોઈ પણ પ્રકારનો અવાજ ન હોય એવું સુંદર વાતાવરણ હોય ને સવારનો પોર હોય, અને ચોખ્ખી ભેંસનું દૂધ કે ઘી ખાતા હોય ને એ લોકોનો 1 કિલોમીટર સુધી અવાજ જાય. એ વખતે શ્રીજી મહારાજના સમયમાં આ એમ્પ્લીફાયર કે માઇક્રોફોન ક્યાં હતા, પરંતુ મહારાજ જ્યારે કથા કરતા હતા ને 1 લાખ માણસની સભામાં એમનો અવાજ સંભળાતો હતો, એવી રીતે આપણે ગ્રંથોમાં લખાયેલું છે ને બધાને એનો અનુભવ થયો હતો. તો એવી રીતે એ જમાનામાં તો બીજું કંઈ શું હતું જ નહીં સાધન. તો આ દૂર દૂર વહેલી સવારના પોરમાં આ બાજુ એની ગાયો ને ભેંસો ચરતી હશે અને કોઈક ઝાડ ઉપર ચડી અને પછી એક ભજન ગાઈ રહ્યો છે. ભજનના શબ્દો તો સાવ આવા હતા, પણ એનો રાગ ઢાળ અને ખાસ તો ગાવાની જે હલક છે ને એ ભગવાનને ગમી ગઈ. મહારાજ થોડીક ક્ષણો માટે સ્થિર થઈ જાય. જાંબુ

ખાશમાં, બસ જાંબુડે જાઈશમાં અને જાંબુડા ખાઈશમાં. પણ એને કઈક એવું હશે ને ઘાયલ, એટલે કોઈ એના મિત્ર ને કહે છે કે તું જાતો નહીં, જાતો ખાતો નહીં, હે, ગમે તે કારણ હોય. મહારાજે આ સાંભળ્યું ને એમને આ રાગ આ ઢાળ અને આ બધું ગમી ગયું. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામીની સામે જોયું કે સ્વામી આવા કોઈક ભજન બનાવો, આવા ભજન હોવા જોઈએ. હવે પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધા સંતો જે મહારાજની સાથે હતા ને, એમાં તો આ બધા તો ઘણા તો શીઘ્ર કવિ હતા, એટલે એમને તો કશું કંઈ કહેવાની જરૂર જ ન હોય. મહારાજે જે એમની સામે જોયું અને શ્રીજી મહારાજે એમના શરીર ઉપર જે શણગાર સજેલા હતા, મહારાજે એ વખતે જે વસ્ત્ર આભૂષણો પહેર્યા હતા, ત્યાંથી જ પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રણામ કરી અને પહેલી પંક્તિ શરૂ કરી.

નું અહીંયા જે ભાગ બાંધે ને આ ભાગ છે, અહીંયા સોનેરી મળ્યું. ભાલ વિશાળમાં ઝળકે, ભાલ વિશાળમાં તિલક કેસરનું નાસિકા નમણી અને દાંત ને હોઠ ને. પ્રેમાનંદ સ્વામીએ તો શરૂ કર્યું અંગે અંગનું વર્ણન, ભગવાનના એક એક અંગે અંગનું વર્ણન કરતા જાય છે. કોઈ એવું કે છે કે આ ભટવદરનો પ્રસંગ છે. વહેલી સવારે જ્યારે જાન ત્યાં ભટવદરને પાદર છૂટી અને એ સમયની વિશે આવી રીતે ત્યાં કોઈ અવાજ સંભળાયો અને પ્રેમાનંદ સ્વામીની સામે મહારાજે જોયું અને પ્રેમાનંદ સ્વામીએ શરૂ કર્યું. તો આ રીતે એક પદ, બીજું પદ, ત્રણ પદ પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યા. તે દરમિયાન તો અહીંયા આગળ જાન તો આવી ગઈ છે, એટલે ગામની અંદરથી દાદા ખાચરના જે સસરા સામે પક્ષવાળા કહેવાય ને, એ લોકો જાનનું સ્વાગત કરવાનું, એને સામૈયું કહેવાય. એ સામૈયું કરવા માટે બધા આવ્યા અને આવ્યા તો અહીં તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ખુદ જાનમાં આવ્યા છે, એટલે એક હાર મહારાજને પહેરાવે, દાદાને પહેરાવે, દાદા કરતાંય વધારે તો મહારાજને જ બધા પહેરાવે. કારણ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાનમાં પધાર્યા એવો તો પહેલો જ પ્રસંગ છે. ભગવાનની આખી કોટ ડોક હારથી ભરાઈ ગઈ. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કરતા હતા. હવે વર્ણન શું કરવું, બધા ફૂલડાથી થઈ ગયા.

ધ્યાનમાં બાંયે બાજુ છે કાજુ, બાંયે બાજુ છે નિરખું નિત્ય ધ્યાનમાં. આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિના ચાર પદો બનાવ્યા અને ત્યાર પછી આ પ્રમાણે હવે જાનતો ત્યાં આગળ આવી ગઈ. અને હવે તો સામયું થયું, વરરાજાની પોખે ચાંદલા કરે અને હવે વિધિસર એમનું જે જગ્યાએ ઉતારો હોય ને ત્યાં લઈ જાય અને ત્યાં પછી અહીંની ભાષામાં કહે ને તો ફ્રેશ થાય એટલે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને પછી પરણવાનો જ્યારે વિધિ હોય ત્યારે લગ્નને માંડવે માયરે જવાનું હોય એ પ્રમાણે આજે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન આવ્યા છે. આ જ પ્રસંગનું પદ છે એવી ચોક્કસ ખાતરી નથી, પણ ખરેખર આને અત્યંત અનુરૂપ છે. સર્વે

એમ કરતા કરતા મહારાજ તો હવે ભટવદરની બજારની અંદર દાદા ખાચરને લઈને આવો મોટો માહોલ, આટલા બધા ભક્તો ને સંતો ને એવી રીતે જાનમાં આવ્યા હોય એવું તો ઇતિહાસમાં કોઈ દી પ્રસંગ બન્યો જ ન હોય.

આ તો દાદા ખાચર અને મહારાજનું સાથેની આપણે લગ્નની વાત જોઈ, પણ આ બાજુ વટવદરની અંદર જસુમતી જે જેમની સાથે દાદા ખાચરના લગ્ન થવાના છે એમને પણ કેવી સુંદર ભાવનાઓ થઈ છે. એમણે પણ સાંભળ્યું છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ રૂકમણી વિવાહનો આખો એક પ્રસંગ લખ્યો છે, લગ્નના ગીતો બનાવ્યા છે. અને રૂકમણીજીને જ્યારે સ્વયંવર થયો અને પરણવાનું હતું ત્યારે એમનો ભાઈ હતો, એમની ઈચ્છા હતી કે મારે તો દંતવક્રના દંત ઘોષનો દીકરો શિશુપાલની સાથે આના લગ્ન કરવા છે. અને એમણે કહેલું કે હું એની સાથે તો લગ્ન ન જ કરું, હું તો ભગવાનને જ વરું. પરંતુ ભાઈની પાસે કશું ચાલ્યું નહીં ને લગ્ન થઈ જાય છે અને જાનહી આવી જાય છે. એ સમયે રૂકમણીજી ભગવાનને મનોમન પ્રાર્થના કરે છે. એ જ પ્રાર્થના કદાચ આજે જસુબા પણ અહીંયા કરી રહ્યા હોય એવું આપણને દેખાય છે. મારી

સી મારી સંભાળ તમે લેજો. હવે તો લગ્ન વચ્ચેનો એક દિવસ છે, તમારા મને દર્શન થાય અને તમે જે આ મારું શું સદભાગ્ય ગણવું. દાદા ખાચર સાથે તો મારો સંબંધ થવાનો છે ને, નક્કી થયું, પરંતુ એના કરતાં મારા અંતરમાં વિશેષ આનંદ છે કે તમારી સેવા મને મળશે, તમારા સંતોની સેવા મને મળશે, તમારા ભક્તોની મને સેવા મળશે. હું તો વર્ષોથી સાંભળી રહી છું કે દાદાના દરબારની અંદર તમે જે ઉત્સવો કરો છો, જે સંતો ભક્તો ત્યાં આનંદ કરી રહ્યા છે ને, એ સેવાનો ભાગીદાર હવે હું પણ બનીશ એનો મને આનંદ છે. મહારાજ, મારે તો એક દિવસ એક વર્ષ જેવો લાગી રહ્યો છે, અને ક્યારે હું તમને મળું અને આ સેવાના સહભાગી થાવ. ભગવાન પોતે આ પ્રમાણે સમય થઈએ દાદા ખાચર અને આ પ્રમાણે શું કહેવાય જસુબાના એ રીતે હસ્તમેળાપ કરાવે છે, અને આ પ્રમાણે લગ્નના ગીતો પણ ત્યાં આગળ ગાય છે, અને ખૂબ માંગલિક વિધિ વેદ વિધિ પ્રમાણે અગ્નિની સાક્ષીએ કરી અને લગ્ન થાય છે. અગ્નિની સાક્ષીએ કદાચ કોઈને ખબર નહીં હોય, કેટલાક તો એવું સમજતા હોય લગ્ન થાય ને ત્યારે લગ્નનો જે મંડપ હોય ને એમાં એક જગ્યાએ ધુમાડો કરવામાં આવે છે, અગ્નિ દેવતાને પ્રગટાવવામાં આવે છે, ખબર છે. તે એક છોકરો યુવાન હતો ને મને કહે તો મચ્છર ન હોય ને ત્યાં થાય ને એટલા માટે મને કે શું બીજું કે ખબર નહીં શું કારણ હોય કે ત્યાં શું અગ્નિની જરૂર હોય, પણ કે કંઈક એવું હશે જ ને કે મચ્છર બચ્છર ન થાય એટલા માટે રાખતા હશે. પણ મચ્છર થાય એટલા માટે નહીં, અગ્નિ દેવતા છે અને એ દેવતાની સાથે જ્યારે પુરુષ પત્નીનું કાંડું પકડે ને, આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે છે ને કાંડું હાથ કોઈનો પકડવો નહીં, કોઈને હાથ અને સાથ વિચાર્યા વગર ન દેવાય. કોઈ પણ વ્યક્તિને હાથ અને સાથ દે ને તો બહુ એમાંથી ખરાબ બને. અમે થોડાક સમય પહેલાં જ કંઈક કથા કરતા હતા ને આવી કંઈ વાત નીકળીને એમણે કહ્યું કે એક રોડ ઉપર ભાઈની ગાડી જતી હતી અને કોઈ એક સ્ત્રી ઊભા હતા, એટલે એણે બહુ જ આમ ઊંચા હાથ કર્યા હતા, ઘણી ગાડીઓ તો ગઈ પણ એક માણસને દઈ આવી, કંઈ ખરેખર એની મુશ્કેલી હશે. એટલે પછી એની ગાડીમાં બેઠા નીચે જ ન ઉતર્યા. એટલે શું કરે એ કે હવે હું તો તમારા ઘરે આવી એટલે તમારા ઘરે જ રહેવાની, ને પછી બા ઉપાધિ છે ને ઘણું બધું એને થયું. તો કહેવાનું શું છે કે કોઈને હાથ અને સાથ આપવો ને એ તો બહુ જોઈ વિચારીને આપવા જેવું છે, જોયા વિચાર્યા વગર ન અપાય. એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, શાસ્ત્રો પણ કહે છે કે કોઈનું કાંડું તો પકડાય જ નહીં. હજી હાથને સાથ તો વિચારી નહીં આપવો, પરંતુ કાંડું પકડવું ને કોઈનું એ તો બહુ જ અઘરું છે. કાંડું પકડાય જ નહીં, પકડ્યા પછી છોડાય નહીં. કોઈનું કાંડું પકડવું નહીં, જો પકડે ને પછી પછી જિંદગીભર છોડાય નહીં. અહીંયા પાણી ગ્રહણ, પાણી એટલે હાથ, સંસ્કૃત શબ્દ છે, હાથને સંસ્કૃતમાં પાણી કે પાણી ગ્રહણ એટલે કે હાથ પકડવાનો. હવે જ્યારે હસ્તમેળાપ વિધિ થાય ત્યારે એકબીજાના જે હાથ પકડે છે ને અગ્નિદેવની સાક્ષીએ પકડે છે, અને એ સમયે મંગળ ફેરા ફરતા ફરતા બૂટ કે ચંપલ પહેરાય તો કઢાવી અને એનો સ્પર્શ કરાવે છે કે આ અગ્નિદેવની સાક્ષીએ તમે બે હવે લગ્ન ગ્રંથિથી જોડાવો છો, એટલે બંનેએ બીજો વિચાર નહીં કરવાનો. એક નારી સદા બ્રહ્મચારી અને પત્નીએ એક પુરુષ જ પછી બીજા બધા ભાઈ બાપ સમાન સમજવાના. આવા વ્રતથી અને આ અગ્નિદેવની સાક્ષીએ તમે બે હવે જોડાયા અને છેલ્લે જ્યારે તમે છૂટા પડો ને ત્યારે આ જ અગ્નિથી જ તમારો છૂટા પડવાનો વિધિ થાય. એટલે કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ને ત્યારે એના ઘરેથી જ અગ્નિ સળગાવીને લઈ જવામાં આવે છે, તો ત્યાં જઈને માચીસથી સળગાવતા તો ના મળે. એ આ જ લગ્નનો માંગલિક અગ્નિ છે કે જે અમે જીવનભર સાથે રહેવા માટે તમારી સાથે વચનથી બંધાયેલા છીએ. હવે આજે અમે છૂટા પડીએ છીએ તો એ છૂટા પડવામાં પણ તમે જ અમને આ રીતે સાથ સંગાથ આપો, એવી રીતે આ લગ્નનો આખો વિધિ છે. અહીંયા તો સમય નથી, આપણે એની વધારે વાત કરતા નથી, પરંતુ આ પ્રમાણે મહારાજે ચાર મંગળ ફેરા ફેરવી, વરકન્યાની ભલી જોડ બનાવી, ઢોલ નગારા ગડગડે, વાજિંત્રોનો પાર નહીં, બ્રહ્માદિક દેવતાએ પણ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી અને ધન્ય ગ્રહસ્થાશ્રમ, વિશ્વની અંદર ગ્રહસ્થાશ્રમનું એક અજોડ અદ્વિતીય દ્રષ્ટાંત પૂરું પાડનાર ભગવાનના હાથે આ એક યુગલ આ રીતે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યો છે. દરેક હર્ષોલ્લાસથી આ પ્રમાણે દાદા ખાચર અને જસુબાને ખૂબ વધાવ્યા, નાના મોટા અનંત પ્રકારની ભેટો મળી. હજી ખૂબ લાંબુ વર્ણન છે, પછી તો એ સમય પ્રમાણે મારે ત્યાંથી હવે નીકળવાનું છે, વિદાય થવાની છે. એ સમયના રિવાજ પ્રમાણે બીજે દિવસે એકાદશી હતી, આપણે આગળ જોયું ને કે ભાઈ
મહાવદ મહાશુદ્ધ દસમને દિવસે મહારાજ ત્યાં એલું કર્યું છે, નવી એકાદશી છે, એટલે જે વળાવવાની જાન હોય એ લોકો કે મહારાજ અમે તમને જમ્યા વગર ન જવા દઈએ, હવે આજે તો એકાદશી છે. તો વળી સુરા ખાચર બોલ્યા કે મહારાજ અમારા દરબારોમાં તો વરોઠી વળાવાય. મહારાજ કે અમને તો એવી કઈ ખબર પડતી નથી ભાઈ, વરોઠી વળાવવી એટલે હું? તો કે વેવાય પક્ષનું એટલે કે કન્યા પક્ષનું નહીં જમવાનું, આપણે રસોઈ સામેથી આપવાની અને આપણે એને જમાડવાના, પણ આજે તો એકાદશી છે. મહારાજ કે એકાદશી હોય તો પછી આજે આપણે એને ઊંધી મૂકીએ. અને ભગવાને પહેલી વાર ધર્મ સંસ્થાપનાર થાય, ભગવાન છે ને સમર્થ શિવ ન કરે રે પ્રભુ પલમાં ચાહીશો કરે. એ તો તિથિને બદલવી હોય તો બદલી પણ શકે, પણ તિથિ ન બદલી. બાકી ઘણી વાર બે એકાદશી બે દશમ આવે છે એવું બધા, એ વખતે ક્યાં ઘરે ઘરે તિથિ કેલેન્ડરો હતા? ધાર્યું હોત તો એ કરી કરાવી શકે, પણ ભગવાને એક વિશિષ્ટ સ્મૃતિ આપવા માટે અને એમનામાં જ મનસ્વી રીતેની પણ એમની આજ્ઞાથી જ્યારે કરીએ ને ત્યારે નિર્ગુણ બને છે, એકાદશીને દિવસે ભગવાને બધાને જમાડ્યા. જગન્નાથપુરીની અંદર એકાદશી ઊંધી બુકાયેલી છે શાસ્ત્ર પ્રમાણે. એકાદશીને દિવસે પણ ભાતનો પ્રસાદ આપે છે, ભાત તો અનાજ કહેવાય ને, એકાદશીને દિવસે અનાજ ન ખવાય તો જગન્નાથપુરીની અંદર તો જે કોઈ જાય ને એને એકાદશીને દિવસે પણ ભાતનો રાંધેલો ભાત ચોખા રાઈસ એનો જ પ્રસાદ આપવામાં આવે છે અને એને કંઈ શાસ્ત્રમાં બાધ ગણાતો નથી. એવી રીતે મહારાજે કહ્યું કે જ્યાં ભગવાન અને સંત હોય ને, 68 તીર્થ મારા સંતને ચરણે, જગન્નાથપુરી 68 તીર્થમાંનું એક તીર્થ છે. અને ભગવાન જ્યાં હોય ને ત્યાં આરતીમાં બોલીએ ને જય સદગુરુ, કોટી ગયા કાશી. ગયા કોટી ગયા એટલે આમ ગયા નહીં, ગયા તીર્થ ક્ષેત્ર છે, પિતૃ શ્રાદ્ધ જ્યાં થાય છે ને એ ગયા, 1 કરોડ ગયા અને 1 કરોડ કાશી આ ભગવાનના ચરણની અંદર છે, એવું જે બોલતા હોય આવા પ્રસંગે એને સમજવાનું આવે. ભગવાને આવી રીતે સૌને એકાદશીના દિવસે બધાને જમાડ્યા અને ત્યાર પછી જે બ્રાહ્મણો હતા ને એને વળી લોભ લાગ્યો કે આવા ભગવાન એને આવા દાદા ખાચર તો રાજા કહેવાય છે, તો એને આગળથી દક્ષિણા વધારે લેવી. હવે લગ્ન વિધિ પ્રસંગે જ મહારાજે બ્રાહ્મણોને તૃપ્ત કરેલા, દક્ષિણા આપેલી, પરંતુ હજી એને લોભ હતો. એને થયું કે ગામડા ગામની એવું કંઈક કરતા હશે કે બ્રાહ્મણો આમ જાન જતી હોય ત્યાં આડા ફરીને ઉભા રહે ને તો એ દક્ષિણા અમુક માગે એટલી આપવી પડતી હોય. એ ભગવાન છે એની રીત જગત છે ન્યારી, એને કોઈ બાંધી ન શકે, એને કોઈ પહોંચી ન શકે, એને કોઈ તર્કમાં કશું કાંઈ જ કરી ન શકે. એટલે પછી સામાન્ય રીતે જે રસ્તેથી જાન આવી હતી એ જ રસ્તેથી જવાનું હોય. મહારાજે તો સાથે માયારામ ભટ્ટ વગેરે બ્રાહ્મણો હતા ને એને પૂછ્યું કે જાનને જવાનો કયો રસ્તો ઉત્તમ, તો ભટવદરની અંદર 3 રસ્તા હતા જવા આવવાના. તો માયારામ ભટ્ટ મહારાજની સામે જોયું, ભટ્ટજી તો તરત પામી ગયા કે મહારાજ મને પૂછવાનો તો કંઈક ચોક્કસ હેતુ હોય, નહીંતર મને શા માટે પૂછે. એટલે માયારામ ભટ્ટે મહારાજની સામે જઈને, મહારાજ પૂર્વ દિશા સારી. મહારાજ કે બરાબર છે, હાકો. અને પૂર્વ દિશા તરફથી રથ હાંક્યો અને બ્રાહ્મણો બધા ઉત્તર દિશામાં જ્યાંથી આવ્યા હતા ને ત્યાં ટોળું વળીને ઉભા હતા. મહારાજ તો આ બાજુથી નીકળી ગયા, લોભીનો લોભ છોડાવે, કોકને વળી આવી ઈચ્છાય તો એને જમાડે. પણ આ પ્રમાણે રસ્તાની અંદર ચાલતા ચાલતા વચ્ચે એક હિંડોરડા કરીને ગામ આવે છે, જ્યાં આત્માનંદ સ્વામીના એક શિષ્ય હતા. અને આત્માનંદ સ્વામી એને સ્વપ્નમાં દર્શન દીધા કે આ રસ્તેથી અત્યારે જે ભગવાન રથ હાંકીને આવે છે ને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, તમે એના દર્શન કરજો. એના આ તો લગભગ 4-5 અધ્યાયમાં વિવાહનું વર્ણન છે, આપણે તો ખાલી 5-7 મિનિટમાં એને હવે પૂરું કરવાના છીએ. પછી આગળ ચાલતા એક ગોદડકા કરીને ગામ આવે છે, ત્યાં વળી એક ડોશીમાં હતા, પૂનમતી ડોશી એમનું નામ. પૂનમને દિવસે જન્મ થયો હશે એટલે પૂનમતી નામ પાડ્યું હશે. પરંતુ એને વળી એવું બનેલું કે એનો છોકરો અત્યંત બીમાર થયેલો અને કોઈ રીતે સાજો થાય એવું હતું નહીં. એણે માનતા માની કે જો સ્વામિનારાયણ ભગવાન હોય અને મારે ત્યાં પધારે ને તો હું એને 7 કોરી ભેટ મૂકું. હવે 7 કોરી એ વખતે તો ઘણી કહેવાતી હશે, એટલે એક પ્રકારનું નાણું 7. તો સારું, મહારાજ સામેથી ત્યાં ગયા, ડોશીમાને યાદ કર્યા, એના ઘરે પહોંચ્યા. જાન ત્યાંથી નીકળીને ત્યારે બોલાવીને પહોંચ્યા. ડોશીમાને આવું કીધું, એના સંકલ્પ જાણી ગયા. એટલે ડોશીમાએ શું કર્યું, 5 કોરી ભેટ મૂકીને 2 કોરીની રસોઈ આપી. મહારાજ કે ડોશીમાં તમે 7નો સંકલ્પ કર્યો તો ના 5માં પતાવ્યું, 2 ક્યાં ગઈ? ડોશીમાં કે ભગવાન તો બધું જાણે છે ને. આ તો એક નાનો પ્રસંગ છે, પણ ભગવાનની આગળ આપણે જે કંઈ સંકલ્પ કર્યો હોય ને એ પૂરો કરવો. ભગવાન તો જાણે તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. આ ચિત્તની ચોરી કહેવાય, આપણું જે મન છે એને કંઈક ચોરી કરી હોય ને, કોકની વસ્તુ ઉપાડી હોય તો બીજા જાણે, પણ આપણું ચિત્ત કંઈક ચોરી કરે એ ભગવાન સિવાય કોઈ જાણે નહીં.
આવી રીતે રસ્તાની અંદર ઘણા બધા ભક્તોને આવી રીતે સુખ આપતા આપતા મહારાજ ગઢપુરની અંદર પધારે છે. અને ગઢપુર પધાર્યા પછી બીજે દિવસે દાદા ખાચર કુટુંબીજનો તરફથી રસોઈ હોય છે અને મહારાજ બધા સંતો હરિભક્તોને જાતે પીરસી અને આ પ્રમાણે ખૂબ એક સુખ આપે છે. અને આવી રીતે દાદા ખાચરના લગ્ન વિધિ છે ને બીજી વારના ધામધૂમથી પૂરા થાય છે. હવે મહારાજ આ પ્રમાણે બીજા કેટલાક શું કહેવાય કાર્યો કરવા માટે વિચરણમાં નીકળે છે. એમાં ગઢપુરની અંદર તો મહારાજે ઘણા બધા કાર્ય કર્યા છે અને બીજે વિચરણ કર્યું હોય ત્યાં પણ ઘણા બધા કાર્ય કરેલા છે, એની અત્યારે આપણે વિશેષ વાત કરતા નથી. પરંતુ સમુક થોડોક સમય ગયા પછી શ્રીજી મહારાજને દાદા ખાચર અને કુટુંબીજનો કહે છે કે મહારાજ, તમે અમદાવાદની અંદર મંદિર કર્યું, ભુજમાં મંદિર કર્યું, વરતાલની અંદર મંદિર કર્યું, ધોલેરાની અંદર મંદિર કર્યું, અને અમારે ત્યાં કા નહીં? ગઢડામાં જે જગ્યાએ તમે રહો છો ત્યાં કેમ મંદિર નહીં? એટલે પછી મહારાજે કહ્યું કે તો આપણે આવતીકાલે અહીંયા મંદિર કઈ જગ્યાએ કરવું એની જમીન જોવા માટે જઈએ. કે સારું. એ વખતે મહારાજે ભગુજી રતનજી વગેરે 10 પાર્ષદોને કહ્યું કે તમારે અમારી સાથે આવવાનું છે અને આપણે જગ્યા જોવા જઈએ ને એ વખતે માપણી કરવા માટેની દોરી એ સાથે લેવાની છે અને ચૂનો એટલે કે સફેદ લીટી કરવા માટે બોર્ડર બનાવવા માટે આવું બધું મહારાજે જ આ બધા પાર્ષદોને કહી અને અત્યારે જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર છે ઘેલા નદીના કાંઠે ટેકરા ઉપર એ ટેકરો જોવા માટે મહારાજ આવ્યા. એ ટેકરાની જગ્યા જોઈ મહારાજનું મન ત્યાં ઠર્યું. અને પછી એ સમયને વિશે મહારાજ એ કહે છે કે અહીંયા આગળ દરવાજો આવશે, અહીંયા વળી જીવા ખાચરનો જે દરબાર છે ને એ દરબાર પાછળ એક બીજો દરવાજો આવશે. અને અત્યારે જ્યાં શાક માર્કેટ છે જે હવે તો આપણે એ બધું લઈ લીધું, મહારાજે જે વખતે વર્ણન કર્યું હતું ને એવો જ દરવાજો હવે અત્યારે બની રહ્યો છે. અને મહારાજે જે બીજો દરવાજો મૂકવાનો કીધો એ પણ બની રહ્યો છે. અને એક દરવાજો મહારાજે કહ્યું કે ઘેલાના ઘાટ તરફ મૂકવો એટલે સંતોને સ્નાન કરવા જવા આવવાનું થાય, એ તો આપણે બધાએ દર્શન કર્યા ને જોઈએ છીએ. તે બધી જગ્યા મહારાજ જોઈને બહુ પસંદ પડી. પછી ક્યાં મંદિર કરવું, ક્યાં ધર્મશાળા કરવી, આખો નકશો પ્લાન બનાવ્યો અને ચૂનો સાથે લીધો તો એનાથી બધે નકશો માપ્યો એટલે કે ચૂનાથી ચિતરી દીધો. અને પછી અહીંયા આગળ આવ્યા દરબારમાં. દરબારમાં આવ્યા પછી મહારાજે જીવા ખાચરને વાત કરી કે બાપુ, આજે તો તમને એક વધાઈના સમાચાર આપવાના છે. ત્યારે કે શું? તો કે આવી રીતે મંદિરની જગ્યા જોઈ આવ્યા. બાપુ રાજી થયા અને કે ઝટ કરો, હવે સારા કામમાં 100 વિઘન માટે આનો બધો ઢીલ ન થાય. મહારાજે કહ્યું સારું. એકવાર, બે વાર, ત્રણ વાર જ્યારે આવી રીતે જીવા ખાચરે કહ્યું એટલે મહારાજે પછી દાદા ખાચરને બોલાવીને કહ્યું કે ભાઈ આપણે તો મંદિરનું ખાતમુહૂર્ત કરવું છે, તો એના માટે તગારા ને પાવડા ને કોદાળા ને કોશ ને આ બધું જે કઈ સાધન સામગ્રી જોવે એની તૈયારી કરો. એ વખતે દાદા ખાચરના જે કારભારી હરજી ઠક્કર અને લાધા ઠક્કર છે ને એ મહારાજને કહે છે કે મહારાજ, આ જે જગ્યા છે ને એ કઈ દાદા ખાચરની એકલાની નથી, એ તો જીવા બાપુની પણ અંદર છે, અડધો બહેનનો ભાગ છે. મહારાજ કે જીવા ખાચર જ અમને ઉતાવળ કરવાનું કહે છે. તો પછી હરજી ઠક્કર ને લાધા ઠક્કર કહે છે, મહારાજ જો જીવા ખાચર કહેતા ને તો લો આ કાગળ ને પેન. એ તો બંને મહારાજની સાથે રહીને મહાબાહો હોશિયાર હતા એટલે કે કાગળ ને પેનની અંદર લખાવો કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂરજ અને ચાંદો તપે ને ત્યાં સુધી આ જમીનની અંદર આગળના કોઈ પૂર્વજો કે પાછળના કોઈ કુટુંબીજનોનો આમાં લેશ માત્ર કશું લાગે વરગતું નથી એવી પ્રકારનો લેખ કરી આપે એટલે પછી આપણે ખાતમુહૂર્ત કરીએ. આવો પાક્કો લેખ લખવાની જ્યારે વાત કરીને ત્યારે જીવા ખાચરને કહ્યું કે લો આમાં સહી કરો. એ તો બે લખીને જ લાવ્યા, કારણ કે હવે તો અર્પણ જ કર્યું તો સહી જ કરવાની હોય ને. અર્પણ વસ્તુ જુદી છે અને સમર્પણ વસ્તુ જુદી છે. અર્પણ કઈ વસ્તુ થઈ શકે? સ્વામી હમણે પેલું સંકલ્પ કરાય ને તો કે અર્પણનો સંકલ્પ કરાય ને અર્પણ કહેવાય. એને મેં પાણી આપ્યું મૂકી દીધું પતી ગયું, જય સ્વામિનારાયણ. સમર્પણ એટલે, અર્પણ એટલે છે ને ડોનેશન અને સમર્પણ એટલે ડેડિકેશન. એમાં પછી સંપૂર્ણ આપી દીધું પછી પાછું લેવાની કે કોઈ એની ફળની ઈચ્છા રાખવાની હોય નહીં. જીવા ખાચરને પછી કહે છે ને જીવા ખાચર કે આજે નહીં કાલે શું થાય, તમે તમારે ખાતમુહૂર્ત કરો ને. મહારાજ કે આપણે એવી રીતે ખાતમુહૂર્ત કરવું નથી. અને એમનામ સમય જાય છે તો મહારાજ એક દિવસ ઉદાસ થઈ અને સારંગપુર જાય છે. ત્યાં પણ એક જીવા ખાચર હતા, એ તો પરમ ભક્તરાજ હતા. અત્યારે એમના વંશજની અંદર સારંગપુરની અંદર સારંગપુર નરેશ હક્કા બાપુ વિરાજે છે ને એ એમની છઠ્ઠી પેઢીએ થાય. પરંતુ એમના જે વડવામાં જીવા ખાચર હતા એ તો પરમ ભક્તરાજ હતા. અને મહારાજ સારંગપુર ગયા ને તો સારંગપુર અંદર જઈ અને મહારાજ રોજો ઘોડો લઈને ગયેલા.
અને ત્યાં આગળ જઈ અને અત્યારે જે આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ને ત્યાં આગળ મહારાજે રોજા ઘોડાને કુંડાળે નાખ્યો ફેરવ્યો. એનું એક ટૂંકમાં બહુ નાનું કાવ્ય બનાવેલું કીર્તન, એનાથી આપણે સમજી જશે. કહે શ્રીજી સુણો તમે દાસ, રમે હરી રંગતાળી, વળી કુંડાળાની કહું વાત, રમે હરી રમતાળી, અસુર જે વળી અસુર

0: વાળી. મહારાજ કે અહીંયા અસુરનો ઉપદ્રવ હતો, ઘોડાને ફેરવીને ઘોડાના ડાબલાથી અસુરોનો નાશ કર્યો. ઘોડાને મનમાં પણ એક અહમ ઈગો આવી ગયેલો કે જો હું છું તો ભગવાનને આવી રીતે લાવું છું, તો એને કુંડાળે નાખીને પરસેવો વાળી દીધો, એટલે એ પણ ઢીલો ઘેંસ જેવો થઈને બેઠો. અને આજે અમે કુંડાળે ફેર્યા ને, એ કર્યું વળી કુંડાળાની કહું વાત, રમે હરી રંગતાળી કર્યું મોટા મંદિરનું ખાત. અહીંયા પણ ભવિષ્યમાં મોટું મંદિર થવાનું છે ને, એનું ખાતમુહૂર્ત અમે આ ઘોડાને કુંડાળે નાખીને કર્યું. આવી રીતે સારંગપુરની અંદર મહારાજે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. દાદાચા ખચર ને કુટુંબીજનો મહારાજ માટે અહીંયા આગળ આવ્યા અને સોસો વાના કરી મહારાજને કહે છે કે મહારાજ, અમારા દરબારની અંદર તમે કહો ત્યાં અમે જમીન આપીએ, પણ મંદિર તો અમારે ત્યાં જ થાય. અને એવી વિનંતી, એવી ભક્તિભાવથી બધી વાતો કરી, એટલે પછી મહારાજ કહ્યું સારું, તો પછી અમે તો હવે ગઢડા આવીએ છીએ. ગઢડા આવવાનું નક્કી કર્યું એટલે આ જીવા ખાતર ઉદાસ થઈ ગયા કે મહારાજ તમે મને હા પાડી અને હવે અહીંથી જાઓ. બોલ્યા, દીન દયાળ દુઃખી મત થશો, ચિંતા તમારી થશે, થાશે ધામ પ્રતાપી દેવ તણુ તો વિશ્વે વિખ્યાત થશે. સદૈવ સારંગ પુરસ્ય રમ્ય આપણે બોલીએ છીએ ને, એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા છે કે અહીંયા પવિત્ર ભવિષ્યની અંદર એવું મોટું મંદિર થશે, એ સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત થશે. આ સ્થાને બહુ સંગત શ્રેષ્ઠ જનના તે કારણે આવશે. મોટું તીર્થ ગણી મહામુનિજનો મહાત્મા સૌ ગાવશે. આપણે સૌ સદૈવ સારંગપુર રમ્ય જે ગાઈએ છીએ, એ શ્રીજી મહારાજે એ વખતે કોલ આપ્યો છે. જીવા ખાચરને કહ્યું કે અહીંયા ભવિષ્યમાં મંદિર થશે, માટે તમે ઉદાસ ન થાવ. અને મેં અત્યારે તો ગઢડા જઈએ છીએ, ભગવાન એ પણ ભક્તાધીન એટલે ભક્તિવાળા હતા, મહારાજની ઈચ્છા પ્રમાણે કરે એવા. એટલે પછી મહારાજને રજા આપી, ગઢડા આવે છે. અને ગઢડા આવ્યા પછી આ દાદા ખાચરના દરબારની અંદર મહારાજને કહે છે કે હવે મહારાજ તમે જે જગ્યા કહો એ જગ્યાએ અમે તમને આપીએ. મહારાજ ચારેય તરફ ફર્યા પછી દાદા ખાચરના દરબારની અંદર અત્યારે જે જગ્યાએ મંદિર થયું ને, એ બાજુ પણ બે ઓરડા હતા. અને એ દાદા ખાચરના નાના એક બેન હતા જેનું નામ પાંચુબા. એ પાંચુબાના ઓરડા કહેવાતા, એ ઓરડામાં પાંચુબા રહેતા હતા. અને મહારાજ એના સામે દ્રષ્ટિ કરી અહીંયા આપણે મંદિર કરવું છે. અને પાંચુબા તો બહુ રાજી થયા. દાદા ખાચર કુટુંબીજનો પણ બધા ખૂબ રાજી થાય છે. અને મહારાજને કહે છે કે તમે કહો એ પ્રકારનો લેખ, કાગળમાં કહો તો કાગળમાં, તાંબ્રપત્ર ઉપર કહો તો તાંબ્રપાત્ર ઉપર, તમે કયો ત્યાં કયો એવી રીતે એવી શરતથી અમે લેખ લખી આપીએ, પરંતુ અહીંયા આગળ આ પ્રમાણે મંદિર કરો. અને મહારાજે એ પ્રમાણે એમની ભક્તિ જોઈ અને મહારાજ કહે છે કે રંતીદેવ અને અમરીશ પણ તમારા ત્યાગ આગળ ઝાંખા પડે છે. શાસ્ત્રની અંદર આ બધાના ત્યાગની બહુ મોટી વાતો છે, પરંતુ તમારા અને મહારાજની આંખમાં આંસુ આવી જાય છે. માજ કે શું આ કુટુંબની સમર્પણ ભાવના છે, અમારો બોલ નીચે પડવા દેતા નથી, અમે જેમ અમારું મન વળે ને એ બાજુ એ પ્રમાણે કરવા તૈયાર થાય છે. મારે તરત રામચંદ્ર ભટ્ટને બોલાવી અને જેઠ સુદ એકાદશીના દિવસે આ મંદિરનું ખાતમુહૂર્ત કરાવે છે. એ સમયે નાના મોટી બધી સેવાઓ લખાય છે. દુબળી ભટ્ટના તેર દોકડાની વાત પણ એ જ સમય આવે છે. વળી એ સમયે ખોપાળાના જેઠા માણિયા કરીને હરિભક્ત હતા, એમણે કહ્યું કે આ મંદિર પૂરું થાય ત્યાં સુધી એક ગાડું બળદ અને હું ત્રણ આ મંદિરની સેવામાં રહેશું. મહારાજ બહુ રાજી થાય છે. અને એ સમયે છેલ્લે દાદા ખાચર ઉભા થાય છે કે મહારાજ, એમને તો છે ને 18 જોડી બળદ હતા, એટલે 18 ગાડા હતા. તમારી જેમ કોઈની એક ગાડી હોય, બે ગાડી હોય ને, એવી રીતે દાદા ખાચરને 18 ગાડા હતા. એને કહ્યું કે મહારાજ 18 ગાડા એ બળદ અને એને ચલાવવાવાળા સાથી દાડિયા, જ્યાં સુધી મંદિર પૂરું ન થાય ને ત્યાં સુધી બધા જ કૃષ્ણાર્પણ, એ બધા જ આ પ્રમાણે મંદિરની સેવામાં. અને આવી રીતે મહારાજની દેખરેખ નીચે મંદિરનું કામ જોરશોરથી ચાલુ થાય છે. અને ટૂંક સમયની અંદર જ આ પ્રમાણે મહારાજ જોત જોતામાં તો મંદિર આખું ઉપર આવે છે. એ દરમિયાનમાં તો બીજા ઘણા બધા પ્રસંગો બને છે. અને શું કહેવાય, સયાજીરાવ ગાયકવાડ પણ મહારાજના દર્શન કરવા ત્યાં આવે છે. વળી આ બાજુ ભાવનગર નરેશ વજયસિંહ બાપુ વારે વારે કાન ભંભેરણી થતી હતી ને, એને પણ સત્ય વાત સમજાય છે. અને એ પોતે પણ ગઢડાની અંદર આવે છે, મહારાજના દર્શન કરે. આમ તો પ્રસંગ એવો બને છે કે જોત જોતામાં મંદિર એટલું તૈયાર થયું ને, હજી જીવા ખાચરથી રહેવાતું નથી. એટલે જીવા ખાચર ફરી એકવાર ભાવનગર જાય છે અને ભાવનગર નરેશને કહે છે કે અહીંયા જે કોઠલો થયો છે ને, તો એની અંદર તો દાદો ખાતર છે ને અસ્ત્ર શસ્ત્ર દારૂગોળોની બધું ભરવાના છે. અને એ જ સમયે જોગીદાસ ખુમાણ, જે ગુજરાતનો મહાન ખ્યાતનામ બારવટીયો, એટલે ખાચર અને ખુમાણ એ બધા ધીંગાણે ચડેલા. અને એ સમયે વજયસિંહ બાપુને મનમાં શંકા ગઈ કે જો આ બે એક થઈ જશે ને તો મારું રાજ્ય પણ કદાચ જશે અને એના માટે જ કદાચ આ તૈયારી કરતા હોય. કાચા કાનના એ જરા ભંભેરણી થાય છે અને એ સમયને વિશે શ્રીજી મહારાજ નક્કી કરે છે કે રાજ્ય તરફથી કંઈ ઉપાધિ આવે તો આમ કોઠલો થયેલો, એટલે કે અત્યારે હ્યુસ્ટનમાં જે મંદિર થયું છે ને જેટલો ભાગ એટલો જ કોઠલો, એટલે એટલો જ ભાગ સ્લેબ ભરાય એટલો. મહારાજે તરત જ બધાને બોલાવી અને કહી દીધું કે આપણે આસો સુદ 12ના દિવસે મંદિરની પ્રતિષ્ઠા કરવી છે. કહ્યું કે મહારાજ હજી તો મહારાજ કે અમે કહીએ ને કરી જ નાખવાનું, ટૂંક સમયની અંદર મૂર્તિઓ લાવી અને પ્રતિષ્ઠા કરવાની આવે. મહારાજ કહે છે કે આ બાજુથી ભાવનગરથી 200 કુમક એટલે કે બધા માણસો અહીંયા આગળ આવવા નીકળી ગયા છે, તો અમે એને દાદા ખાચર અહીંથી નીકળી જઈએ છીએ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન ગઢડાનું આવું પોતે મંદિર કરે છે ને આરતી ઉતારવા નથી રહેતા, સાંજ સુધી ત્યાં મહારાજ રહે છે અને રાત્રે ગઢડાથી બાજુમાં જ ગઢડાના સીમમાં રાધાબાઉ મહારાજ પહોંચી જાય છે અને નિત્યાનંદ સ્વામીને કહે છે કે તમે આરતી ઉતારજો, નગારાને ઝાલર વાગશે ને એનાથી અમે સમજશું કે આરતી થઈ ગઈ. અને એવી રીતે ગઢડા મંદિરની આરતી સંવત 1885ના આસો સુદ 12ના દિવસે નિત્યાનંદ સ્વામીના હાથે આરતી ઉતારાય છે અને ત્યાર પછી થોડાક સમયે ભાવનગર નરેશ વજેસિંહ બાપુને સમજાય છે અને ઘેર આવે છે. દાદા ખાચર બધી જગ્યાએ ફરીને બતાવે છે. મહારાજ પણ કે જો આ કોઠલા નથી, આ તો ભગવાનનું મંદિર છે. એ સમયે વજેસિંહ બાપુ મહારાજની માફી માગે છે અને પછી તો ઘણું ઘણું કર કરે છે કે મારી ભૂલ થઈ, આ છે તે થયું. મહારાજ કે અમે તો કોઈની ભૂલને ભૂલ ગણતા નથી, ભગવાનની ઈચ્છાથી જે થયું એ, પરંતુ અહીંયા આગળ તો આવી રીતે કેટલાય લોકોને સંસ્કાર અને સત્સંગનો લાભ મળશે એના માટેનું આવું એક દિવ્ય ધામ મંદિરો બની રહ્યું છે. આવી બધી મહારાજ વાતો કરે છે અને હવે આ 1885ની સાલ પણ લગભગ પૂરી થવા આવી છે. એ સમયે અંગ્રેજ સરકાર સર જોન માલ્કમના રાજકોટથી 2-3 પત્રો મહારાજને આવે છે. ભગવાનને મળવાની એમની બહુ ઈચ્છા છે, પરંતુ શ્રીજી મહારાજે હવે આ વર્ષ દરમિયાનમાં પોતે મંદવાડ ગ્રહણ કર્યો છે. શ્રીજી મહારાજે પોતાની સમગ્ર ઉંમર દરમિયાન 6 વાર મોટા મંદવાડ ગ્રહણ કરેલા છે. એમાં એક મંદવાડ પહેલો એ અગતરાયની અંદર કરેલો છે, પછી ગઢડામાં કરેલો છે, પંચાળામાં કરેલો છે. એવી રીતે જુદી જુદી જગ્યાએ જે મંદવાડ કર્યામાં આ વખતે મહારાજે જે મંદવાડ ગ્રહણ કર્યો છે સામેથી એ ઘેરો મંદવાડ છે. પરંતુ સર જોન માલ્કમના બહુ જ પત્રો એમના ઉપર આવવાથી આગ્રહ હોવાથી એ બીમારીને દૂર કરી અને મહારાજ આ પ્રમાણે એમને મળવા માટે રાજકોટ જાય છે અને ઐતિહાસિક મુલાકાત થાય છે. શિક્ષાપત્ર એમને ભેટ આપે છે અને દાદા ખાચરની પણ મહારાજ ઓળખાણ કરાવે છે. બધા સંતો ભક્તોને જોઈને સરકાર ખૂબ રાજી થાય છે. મહારાજ એમને આશીર્વાદ આપે છે કે તમારું રાજ્ય પણ, તમારી રાજ્ય વ્યવસ્થા સારી છે, આ છે તે. અને પછી મહારાજ ગઢડા આવી અને ફરીથી પાછો એ મંદવાડ ગ્રહણ કરે છે. મંદવાડની પણ લીલા તો ઘણી લાંબી છે, પરંતુ એ સમયને વિશે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની અંદર છે અને બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ફરતું જ્યારે અહીં આવ્યું, હવે તો મહારાજે એવી રીતે મંદવાડ ગ્રહણ કરેલો છે કે ખાવાનું પીવાનું પણ લગભગ બહુ ઓછું કરી દીધું છે અને ઉઠવાની પણ એમની જે સવારની વહેલી નિત્યની ક્રિયા એમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે. કોક વાર વહેલા ઉઠે, મોડા ઉઠે, ન ઉઠે અને શરીર દિવસે દિવસે વધારે ને વધારે ક્ષીણ પડતું જાય છે. એ સમયે બધાને થયું કે બ્રહ્માનંદ સ્વામી જેવા સંત હોય તો મહારાજને હસાવે, રાજી કરે, કંઈક રમૂજ કરે.
1: યોગી બાપાએ સંકલ્પ કરેલો એકાંત સાધુ, ભણેલા ગણેલા સાધુ બનાવવા, અને એ 10 વર્ષ પહેલાંથી શરૂ કરી દીધું યોગી બાપાએ. અને જે આવે એને સ્વામી યોગી બાપા કે બનાવવા છે, કોઈને ખબર ના પડે શું બનાવવાનું. પણ પછી બાપા કે હા પાડો, હવે સમજ્યા વગર હા કે હા પાડો, એટલે હા પાડી દે. બાપાને એવો પ્રેમ હતો જે કે બધું બધા કરવાની વાત, એટલું બધું લાગણી, એટલું બધું અમને જ યાદ કર્યા કરે બાપા. બીજું બધું હરિભક્તો બધાને યાદ કરે, પણ વિશેષ અમને યાદ કરે. રોજ એક પત્ર લખે યોગી બાપા પોતે, અને પહેલાં ઘણા બધા પત્રો છે, 301 પત્રો છે. અને જ્યાં 2-3 ઠેકાણે યોગી બાપાએ નીચે બેસીને અને એકાઉન્ટ લખીને અને રિંગ મારેલી, 3 ટકા, 1 કલોલ અને 1 આપણે ઝાડેશ્વર અને કડી ના કલોલ ઝાડેશ્વર અને કરખડી, 3 જગ્યા એકાઉન્ટ લખીને અને પછી રિંગ મારી. કલોલમાં તો યોગ્ય ભાઈ 2 રેલના પાટા એની વચ્ચે બેસી ગયા અને આમ પેલી ગોટી હે ને પથ્થર આમ આમ કરે યોગ્ય ભાઈ, બહુ કેફ મળી ગયા. હું ને યોગ્ય બે જતા પણ કેફ તો એટલો બધો. પછી એકાઉન્ટ લખીને રિંગ મારી. પછી આવી યોગ્ય એકાઉન્ટ સાધુ બનાવવાનું બહુ જ એમના મનમાં હતું. અને એકાઉન્ટ લિસ્ટ 3જી વખત સફળ થયું. 2 વખત લિસ્ટ બનાવ્યું એમાં 30 ખરી ગયા. બીજે લિસ્ટ બનાવ્યો એમાં 20 ખરી ગયા. પછી ત્રીજો લિસ્ટમાં બધું હતું. અને એ જે એકાઉન્ટ થવાનો હતો એ છેલ્લી ઘડી આવેલો લાસ્ટ મોમેન્ટ કરીને બધું બેસાડી ગયા. અને એ તો વડીલ હતા વાઘજી ભગત નામ હતા. હવે બધા સંતો એને ટાઈગરજી ભગત કહે. બીજા એક વાંકા દેરવાળા હતા નાનભાઈ, હા વાંક્યાના એ 2 છેલ્લે આવેલા. અને બધા અને ટાગરજી ભગત અરે વાઘજી ભગત તો 15 દિવસ પછી ધામમાં ગયા. પહેલામાં પહેલો ધામમાં ગયા એટલે એવું થયું. પણ પહેલાં અમે 9ને યોગેશ 9ને બનાવ્યા યોગ્ય આપણે, એટલે એટલું બધું કેફ. અમે 9 જણને પણ એટલો બધો કેફ, એટલો બધો માય નહીં. અને હાર કેમ કે આ તો બધું નવીન ચેપ્ટર હતું. એ યોગી બાપાને બહુ કેફ માં બાપાને તો એમ કે એટલો બધો હેત બરસાદ કરે એ તો એવું કોઈ કરી શકે નહીં. એટલે બસ એ પહેલાં 9 થયા અને આજે જ 9 છે. આજે જ દીક્ષા આપી, 9 પણ આજે છે. અને પછી અમારે ચાતુર્માસ શરૂ થયું, ધાણા પણ તરત જ ઘાટકોપર બેસાડ્યા અને ત્યાં શરૂ થયું ધાણા પણ. અને પહેલાં ધાણા પણ બધા હતા ને બહુ તકલીફ પડી. અને જ્યાં મૂક્યા હતા ઓલા આશ્રમમાં, બાલાજી આશ્રમમાં, અને ત્યાં તો બધું રોટલી બધી અને બધું રોટલી એટલે પૂરણપૂરી આમ કાંઈક. અને ધારમાં ધનેડા જીરા જીરું લાગે એ બધું. એટલે ત્યાં 2 મહિના રહ્યા, 3 મહિના પછી આપણે અક્ષરભુવનમાં આવી ગયા. પણ ત્યાં આમ તો બહુ મજા આવે છે, ગમે એમ ખાવાનું મળે ના મળે બધે, પણ આનંદ ક્યાં બધું બહુ રહેતો. યોગીએ કોઈ દીક્ષા આપી અને બાપા એને ત્યાં જ ટપાલો લખતા, હવે અને બધી આજ્ઞા પાડવાનું કહેતા. પછી કથા વાર્તા એમાંથી નવરાના પડાય અભ્યાસ ને કથા વાર્તા કરવાનું, એ એમનું જે અંગ એમાં ડૂબાડી દીધા. કથા વાર્તા તો આમ જ કરતા. અમે બધા યુવકો હતા, ગમે ત્યાં સૂઈ જઈએ, રાત્રે જ્યાં ખૂલો ખાંચો હોય ત્યાં સુઈ, પણ યોગીઓ પણ સવારે આવે 4:30 વાગે, બેટરી હોય, બેટરી તો નહીં પણ આમ બધા અંધારામાં આમ બધાને શોધી કાઢે અને બધાને ભેગા કરે અને પછી બધાને બળની વાતો કરે. વાતો કરે હવે ઝોલામાં તો એક જણને વાત કરે ખેંચે તો બીજો ઝોલા ખાય, એને ખેંચે ત્રીજો ઝોલા ખાય. વાતો સાંભળી જ નથી પણ યોગી બાપાની શ્રદ્ધા ખરેખરી કહે પણ તમે સાંભળો ના સાંભળો પણ માન ના માન તેરા મહેમાન. બહુ મજા આવતી હતી શરૂઆતમાં.

0: પડી અને આવી રીતે હરિભક્તોને હરિભક્તો જે અત્યારે છે અહીંયા એવું જ હરિભક્તોને પણ કંઈક જાણીતા બધા યુવકોને ઓળખે અને બાપા આગળ બધાને ધરે એટલે યુવકોને ઓળખે એટલે એમના મનમાં ખૂબ આનંદ. સગા બાપ હોય એવી રીતે બધા વર્તે હશે બધાને અને બધાને ખૂબ આનંદ એ મેઘ બધો થઈને ખૂબ મજા પડી છે. સહેલાન સ્વામી મહારાજ અને આ જે આ બે પાર્ષદો થયા આપણે જે બે પાર્ષદ થયા એના મા બાપને ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે. કેમ કે દીકરો આપો બધું આપી શકાય, દીકરો ના અપાય બધું ત્યાં જઈને અટકે બધી, પણ રાજી થકા એકદમ રાજી થકા નહીં તો કમ અને આપે જા હું સહી નહીં કરું, હું સહી નહીં કરું તારે જે કરવું કરે. પણ આ બધા રાજી થકા ખૂબ આનંદ એમના મા બાપે જે એમને માગણી કરી યુવકોએ જે કરું એ જ બધું. યુવકે તો એક જ વાત તમને રાજી કરવા છે અને સારામાં સારો સાધુ થવાય, બધી આજ્ઞા પડાય, મન ધારું કરવું નથી તરસી એટલે બધું જે આપે. અને ઓલા ભાઈ તો પુષ્પમ બોલ્યા પીતે આમાંથી બે ત્રણ કુટર કોટ કર્યા એટલે ખૂબ બળમાં છે અને ખરેખર સારું થશે.
1: એકના એક પુત્ર આપી દીધા સાહેબ, એકના એક બંને ના એકના એક જ છે,
0: બંને એકના એક છે. ઘરમાં કઈ રહ્યું નથી ભગવાન બહુ અઘરું છે અને ભણેલા ગણેલા બધા એકદમ હાવર્ડ યુનિવર્સિટીમાં. એટલે જે ઉત્તમ દાન કે છે ને, દાનમાં ભલે માદલી ગાય આપે દાનમાં, આ તો ખરેખર પ્રાણનો કટકો એ રીતે આપે છે.

આજે તો આપણે સવારથી આશીર્વાદ આપતા આવ્યા છે, આશીર્વાદના ઢગલા થઈ ગયા છે. પણ ઝીલવું એ મુદ્દો છે. સો બોલ હોય આપણા ઉપર પડે, જેટલી ઝીલાય એટલું કામનું. એટલે આશીર્વાદ તો છે જ. અને આ જે કાર્ય હમણાં સાહેબે કહ્યું કે આ સંપથી થાય, આજે આટલું બધું કાર્ય, આટલું બધું અને શોર્ટ ટાઈમમાં આ બધું ગોઠવવું કરવું, એ સંપ વિના ના થાય. અને સંપ તો છે જ, પણ આનંદ છે અંદર, એકબીજાનું મહિમા, એકબીજાનું

હવેલીની અંદર કેવું હશે આ બધું હશે. અને એક જગ્યા નહીં, ઠાકોરજી આગળ છે, બીજા આપણા ગુરુ આપણે દેવો છે એમની આગળ બધે ગોઠવાયું છે. અને એ નહીં તો એક બાજુ એક એક જગ્યા કરી નાખે, પણ બધે જ્યાં જ્યાં અવકાશ મળ્યો ત્યાં ગોઠવી દીધું છે. અને એટલે ફરીથી આશીર્વાદ બધા, તને મને ધને સુખી થાઓ. એક એક વ્યક્તિ દીઠ પહોંચે આશીર્વાદ. અને બધા બળમાં રહો, હિંમત રાખો. અને આ સત્સંગ અતિ સાચો છે, એને છોડતા જ નહીં. વારે વારે આ વાત કરવી પડે, 100 વખત 1000 વખત કહેવી પડે, કેમ કે આપણો ભેજામાં ઉતરતું નથી. અહીંથી આવીને પાછું જશે, અંદર ઉતરે તો એક જ વાર બોલે તો કામ થઈ જાય. તે આ અમે જેને જેને મહિમા સમજાવે છે એવું નથી, આ બધા ઘણાને સમજાવે છે. અને એને લીધે જ આ નિષ્ઠાના બળથી આ સ્તંભ હોય છે. આ બધી જે દાસભાવ મહિમા આ બધું આ નિષ્ઠાને લીધે જ આપણને સ્થળ થાય છે. એટલે સત્સંગ રાખો. સત્સંગ તો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે. હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે શું કહેવાય? એક બ્રહ્માંડને તો પાર પડાય નહીં. હવે અનંત બ્રહ્માંડનો રાજા કેટલી બધી સાહેબી, કેટલું બધું મહિમા, કેટલું બધું એને માન જશ મળે, પણ તો એ સત્સંગ વિના મહારાજને તો સત્સંગનો મહિમા મહારાજે કહ્યું, કેટલો બધો મહિમા સત્સંગનો. અને આપણને આજે સત્સંગ તો ઘણે થાય છે, પણ આ પ્રગટનો સત્સંગ, મહારાજ સ્વામીનો સત્સંગ એ વાત જુદી છે, બહુ જુદી પડે. બીજા બધા તો બ્રહ્માંડની અંદર આવે અને બધું એ પણ સત્સંગ કરાવે છે, બધું કરે છે, પણ ક્વોલિટીમાં ફેર પડે. મહારાજ સ્વામીનો સત્સંગ એ તો પરથી પર, એના ઉપર કોઈ વાત નથી. આવો સત્સંગ મળ્યો છે. અમે એક જગ્યા ગયા હતા, 4 પ્રકારના આઈસ્ક્રીમ એક જગ્યા, 2 કિલો પાણી અને 1 કિલો દૂધ આઈસ્ક્રીમ, 2 કિલો, 1 કિલો. પછી બીજી જગ્યા 2 કિલો દૂધ ને 1 કિલો પાણી. ત્રીજી જગ્યાએ નક્કર દૂધ. એટલે આપણે આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસ્ક્રીમ નહીં. આઈસ્ક્રીમમાં તો અંદર 30% ક્રીમ જોઈએ તો આઈસ્ક્રીમ કહેવાય. આપણે આઈસ મિલ્કમાં પતી જાય છે અને આઈસ્ક્રીમ માનીએ છીએ. અને પછી ચોથી જગ્યાએ દૂધમાં ક્રીમ, એ આઈસ્ક્રીમ કહેવાય. એટલે આપણે સત્સંગ મળ્યો છે 4 પ્રકારનો, દૂધમાં ક્રીમ. અતિ સાચું ભાવ છે, જે આ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે ને, સાક્ષાત એમના ભાવને પામી જાય અને અનંત અત્યંત સુખ્યા થઈ જઈએ આપણે. તો આવી વાત છે, આવો સત્સંગ છે. સત્સંગ દ્રઢ કહીને રાખજો, ગમે એવું થાય તો છોડતા નહીં. મુશ્કેલી તો આવે, અનંત પ્રકારની વિટમણા છે. કાશીદાસે કહ્યું, મહારાજ અમારે તો આ સત્સંગ કરીએ છીએ પણ અનંત પ્રકારની વિટમણા, એટલે અનંત પ્રકારના દુઃખ સુખ આવે એમાં સત્સંગ કેવી રીતે જાળવો. મહારાજ પછી વાત કરી કે આત્મા રૂપે થવું બધું, પણ

તો બહુ મોટી વાત છે. આત્મા રૂપે થવું, આપણે એક સેકન્ડ આત્મા રૂપે થઈ શકતા નથી, એક સેકન્ડ. પણ મહારાજ મળ્યા, સ્વામી મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એમાં જોડાણ થાય, એમાં હેતપ્રીત થાય, બધું આવી ગયું. એ બધું એ લિફ્ટ આપણને ઉંચકીને મૂકી દે અક્ષરધામમાં, એવી વાત છે. તો આપણે આજે જે રીતે સત્સંગ કરીએ છીએ એ કરતા રહેજો, એમાં શ્રદ્ધા હિંમત બળ રાખજો, અને આપે અને ભગવાન બધું કરશે બાકીનું. સદાનંદ સ્વામી મહારાજ.

छवि लावण्य तेजोमयी कर्ता दिव्य सदा रहे प्रगट जे साकार सर्वोपरि सहजानंद कृपालु ने नित्य नमो सर्वावतारी हरि। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। श्रीमद भगवद गीतामां ભગવાને માક્ષર મહિનાને પોતાનો માસ કહ્યો છે, માસાનામ માર્ગ શીશોહમ। વળી ભારતીય મહિનાઓ પ્રમાણે આ મહિનામાં ધનુર્માસનો પણ પ્રારંભ થશે। સ્વામિનારાયણ ભગવાને વચનામૃતનો પ્રારંભ પણ માક્ષર મહિનામાં કરેલો છે। તો માક્ષર મહિનાના પવિત્ર દિવસોમાં જેમના દ્વારા ભગવાન પૃથ્વી ઉપર અત્યારે પ્રગટ છે એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પણ જન્મ દિવસ છે। તો માક્ષર મહિનાના આ શુભ દિવસોમાં આપણે 7 દિવસ સુધી સત્સંગનો જે લાભ લેશું તેમાં સવારે અને સાંજે બંને જુદા જુદા વિષયો ઉપર આપણે સત્સંગનો કથાનો લાભ લેશું। સાંજે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોની વાત કરીશું। એના અંતર્ગત જ અત્યારે સવારની કથામાં પણ આપણે 1 અથવા 2 આખ્યાનો જોઈશું। એમાં પહેલું આખ્યાન આપણે જોઈશું સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું। બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સંત છે કે જેના ચરિત્રથી જેના કાર્યથી આપણે સૌ સુપરિચિત છીએ જ। બ્રહ્માનંદ સ્વામીના ચરિત્રમાં એવું શું નવું આપણે સાંભળીશું? જવાબમાં મળે કંઈ જ નહીં, કારણ કે બધું જ સંભળાઈ ગયેલું છે, કહેવાઈ ગયેલું છે। છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામી અંગે હું પ્રયાસ કરું છું। બ્રહ્માનંદ સ્વામીનું જે જીવન છે, જેવા એ કવિ છે એમણે જે કવિત શક્તિ રજૂ કરી છે, એ તો કોઈક સુરીલા કંઠવાળો સંત જો એનું જીવન રજૂ કરે તો ઓર મજા આવે, પણ એવું તો મારી પાસે કશું છે જ નહીં। તે છતાં પણ યદકિંચિત આપણે બ્રહ્માનંદ સ્વામીના જીવનને સમજવા પ્રયત્ન કરીશું। બ્રહ્માનંદ સ્વામીનું જીવન શા માટે? આપણને સૌને પણ બ્રહ્મનો આનંદ આવે। બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ હતી, એવી જ પ્રાપ્તિ આપણને પણ થઈ છે। પણ જે પ્રતીતિ બ્રહ્માનંદને આવી હતી અને પ્રતીતિ આવે પછી જ બ્રહ્માનંદ બનાય, એના પહેલાં નિજબોધાનંદ કહેવાય। તો આપણને સૌને પણ બ્રહ્મનો પરબ્રહ્મનો આનંદ આવે એ માટે આપણે બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન જોઈશું। સ્વામિનારાયણ ભગવાનના 8 જે કવિઓ હતા એમાં બ્રહ્માનંદ સ્વામીને સૂર્ય સમાન કહેવામાં આવ્યા છે, પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને ચંદ્રમા સમાન કહેવામાં આવે છે, અને બીજા બધા કવિઓને તારાનો સમુદાયની ઉપમા આવી છે। તો એવા સૂર્ય સમાન બ્રહ્માનંદ સ્વામી એનું જીવન આપણે સમજીએ તે પહેલાં સ્વામિનારાયણ ભગવાનના 500 પરમહંસો હતા। એક એક પરમહંસોની જો વિશેષતા કહીએ એ અંગે થોડુંક થોડુંક પણ વિચારીએ ને તો પણ સવારના 7 દિવસ એમાં જ પૂરા થાય, ખાલી એની ઝલક ઉપરની ઝાંખી માહિતી મેળવીએ તો પણ। એવું કહેવાય છે કે સર્વોપરી ગુરુ આપણા સર્વોપરી, એની ટેક પેખો સંતો 500 ગુણાતીત તો 1।
સ્વામિનારાયણ ભગવાનના 500 પરમહંસો હતા. દરેકની એક વિશિષ્ટ વિશેષતા છે, પરંતુ એમાં ગુણાતીતની જે વિશેષતા છે એ સૌથી વિશિષ્ટ છે. પોલારપરના ગામ પાદરે એકવાર 23 જાનો આવીને છૂટી છે, એકસાથે 23 જાન વરરાજા પરણવા માટે આવ્યા છે. ગામડા ગામની અંદર આજે પણ એવું હોય છે કે વસંત પંચમી, વૈશાખ સુદ ત્રીજ, અખા ત્રીજ, આખા ગામની અંદર બધાને એક સાથે લગ્ન હોય. તો એક સાથે 23 જાન ગામની ભાગોળે છૂટી છે. કેટલા બધા એક એક જાનની અંદર 5 થી 10 ગાડાઓ પણ હોય, આટલી બધી જાનો આવી છે. તો આખું ગામનું ભાગોળ વરરાજાને જાનૈયાને જાનડીથી ભરાયેલું છે. હવે સંતોને ત્યાંથી જ પસાર થવું જરૂરી હતું, નીકળવું, એક ગામને ક્રોસ કરીને આગળ જવાનું હતું. સંતો બધા નીચી દ્રષ્ટિ રાખીને નીકળે છે, પણ ગામ લોકો જાનમાં આવ્યા છે ને એ લોકોએ નોંધ લીધી. ગુણાતીતાનંદ સ્વામી જોઈને કે આ કેવા સંત કહેવાય કે ઊંચી આંખ કરીને આ તરફ દ્રષ્ટિ પણ માંડતા નથી. નીલ વાંદરાનો પ્રસંગ સુરતનો આપણે સૌ જાણીએ છીએ. તો આવા ગુણાતીત છે. ગુણાતીતાનંદ સ્વામી અંગે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિઓ અટકાવે, મરેલાને જીવતો કરે, અને પોતે પણ મૃત પાયસમાં બીજાને સત્સંગમાં લેવા માટે બની શકે. હિમરાજ શાહ માટે પોતાની નાડી સંકેલી અને એક બાજુ વાતો કરે અને બીજી બાજુ નાડી પરીક્ષક પોતાની નાડીની પરીક્ષા કરે તો એવું લાગે કે આની નાડી તો શરીરની અંદર છે જ નહીં, અને જે માણસની નાડી ન ચાલતી હોય માણસ મરી ગયેલો કહેવાય. મુક્તાનંદ સ્વામી વિશે આપણે ગયા સમયે ગયા વર્ષે અહીં આવ્યા ત્યારે ઘણું બધું સાંભળ્યું છે, એમની અત્યારે વાત કરતો નથી. નિત્યાનંદ સ્વામી પોતે કોન્ફિડન્સલી એવું કહી શકે કે સમગ્ર ભારતની અંદર જેટલા વિદ્વાનો હોય એ આવીને મને ગમે તેવા પ્રશ્ન પૂછે તો હું એ પ્રશ્નનો જવાબ આપી શકું, અને સામેના વિદ્વાનો કન્વિન્સ થાય, કબૂલ કરે કે ના એમણે જે જવાબ આપ્યો એ સાચો છે. આવી વિદવત્તા એમનામાં હતી. શુકાનંદ સ્વામી મહારાજને માટે કેવી નિસ્તર્ક બુદ્ધિ. એવું કહે છે કે થાંભલાને વિચારને વિકાર થાય ને તો મહારાજના ચરિત્રની અંદર શુકાનંદ સ્વામીને વિચાર કે વિકાર થાય. સાથે રહીને મહિમા સમજવો અને પાંચમી ઘાટી છે. ડુંગરા દૂરથી રળજામણા, પણ મહારાજ નિત્ય નવા લીલા ચરિત્રો કરે અને એમની વિશે એવો ને એવો અખંડ દિવ્ય ભાવ અહોભાવ રાખવો એ બહુ અઘરું. એનો શિરબોડ પ્રસંગ તો મધ્યના 48ના વચનામૃત 42-40ના વચનામૃતમાં છે. એક દંડવત પ્રણામ અધિક કર્યાનું, દરરોજ સાથે રહે અને દંડવત કેટલા કોણ કરે છે, ગણાય મોનોટોનસ પ્રવૃત્તિ છે. દંડવત તો કરવા એ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઢાંચો છે, એમાં શું નવીનતા છે તે વળી એની ગણવાનું હોય. પણ 12 વર્ષ પછી મહારાજને સામેથી પ્રશ્ન કરે છે કે મહારાજ આજે કેમ એક દંડવત પ્રણામ અધિક કર્યો, અને મહારાજ કબૂલ કરે છે કે હા દરરોજ કરતા અમે આજે એક દંડવત પ્રણામ વધારે કર્યો છે. મહારાજ પછી કારણ બતાવે કેવું ને કેટલું ભગવાન પ્રત્યેનું સૂક્ષ્મ નિરીક્ષણ છે, ભગવાનની એક એક ક્રિયાની અંદર કેટલી નવતમ એમની જાગૃતિ છે. તો આવા શુકાનંદ સ્વામી હતા. નિષ્કુળાનંદ સ્વામી માટે તો પ્રેમની મૂર્તિ. મહારાજને વિશે જેવો પુરુષને સ્ત્રીને વિશે પ્રેમ હોય ને એવો અનન્ય અનુરાગ પ્રેમ, અને મહારાજ સિવાય કોઈને વિશે કોઈ પણ પ્રકારનો પ્રેમ નહીં, બીજા બધાને વિશે અત્યંત અરુચિ વૈરાગ્ય, આવા નિષ્કુળાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે જો કોઈ સાધુ થયા હોય તો દેવાનંદ સ્વામી. ફક્ત 6 વર્ષની ઉંમરે સાધુ થયા છે. 1859માં એમનો જન્મ અને 65માં એમને દીક્ષા લીધી. 6 વર્ષની નાની ઉંમરે આવેલા દેવાનંદ સ્વામી, એ બાળક પણ મહારાજને આમ જમતા જમતા એમનો ધ્યાન જમતા હતા મહારાજ, અને એનો રેલો કોણીએ ઉતર્યો, આટલા નાના છોકરાને શું ખબર પડે. પણ દેવાનંદ સ્વામીએ પારખી લીધું
કે આ કોઈ માણસ નથી, આ કોઈ સાક્ષાત ભગવાન ઈશ્વર મૂર્તિ છે. અને બસ એ જ પ્રસંગથી એમની સાથે ચાલી નીકળ્યા, દેવાનંદ બની ગયા. સ્વયં પ્રકાશાનંદ સ્વામિનારાયણ શબ્દ સાંભળીને આવ્યા. સચ્ચિદાનંદ સ્વામી 500 પરમહંસો દાદાના દરબારમાં રહેતા હતા. મહારાજ જે કંઈ વાત કરે ને એ સાચી અને સારી હોય, છતાંય એકવાર મહારાજે વાત કરી કે દુર્વાસા 16,108 ગોપીઓના થાળ જમી ગયા, છતાંય બોલ્યા કે અમે જો ઉપવાસી હોઈએ ને તો યમુનાજી માગ દો. આ વાત મહારાજના મુખે સાંભળી, આ તો પુરાણની જ વાત છે પણ મહારાજના મુખે સાંભળી, અને જીવબા લાડુબાને મહારાજના ચરિત્રમાં વાણીમાં શંકા થઈ. બીજે દિવસે સચ્ચિદાનંદ સ્વામી આમ તો લક્ષ્મીવાડીએ રહેતા હતા અને દાદાના દરબારમાં આવે છે. મહારાજ કે સ્વામી અહીં આવ્યા જ છો તો આજે અહીંયા જ જમીને જજો. દરરોજ એમના માટે બપોરનું ભાત ટિફિન જતું હતું, આજે અહીંયા જ જમીને જજો. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મારે તો બહુ ઉતાવળ છે. મહારાજે તપાસ કરાવી, દરબાર ગઢમાં પૂછાવ્યું, રસોઈ તૈયાર છે તો બેસી જાવ. ઉભડક પગે જમવા બેઠા, ઉતાવળે, ઉતાવળ હતી એટલે ઉભડક પગે બેઠા. 500 પરમહંસોને બનાવવા માટેના રોટલા તૈયાર હતા. સચ્ચિદાનંદ સ્વામી બેઠા અને આવવા લાગ્યો થાળ, જમતા ગયા, રોટલા ખૂટ્યા, લોટ હતો એ આપ્યો, એ પી ગયા, જે કાંઈ હતું એ બધું સ્વાહા કરી ગયા. પછી પૂછ્યું કે હવે કંઈ છે, હવે શું હોય? તો કે એમ કરો કે મારું બપોરનું ભાત આવે ને ત્યાં મોકલજો. ઉભા થઈ, પાણીનું જેટલું પાણી હતું એ પી મહારાજને પગે લાગવા ગયા. મહારાજ કે જમ્યા હતા કે થોડુંક આપ્યું, એટલું જમ્યું, એને કહ્યું ભાત મોકલીશું. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ, જેવા છે આ આત્માનંદ એવા હો તે બોલો મુનિ વૃંદ. મહારાજ સ્વયં જેનું પ્રમાણ કરે કે આત્માનંદ સ્વામી છે ને એવા બીજા કોઈ હોય તો ઊભા થાવ બોલો. એક એક પરમહંસો મહારાજની એક એક ક્રિયાની નોંધ લે છે ને, એમાં પૂર્ણ પુરુષોત્તમ પણ એવા છે કે પરમહંસોની પ્રત્યેક ક્રિયાને એ શું કરે છે, શું વિચારે છે ને, એ પણ એની નોંધ લે છે. મહારાજ સ્વયં પીપળાવને પાદર, શ્રીજી મહારાજ પરમહંસોને પ્રશ્ન પૂછે છે કે આજ દિવસ સુધી જે પરમહંસે સંતે હરિભક્તની પાસે એક પણ વસ્તુ માગી ન હોય એ ઊભા થાવ, કોણ ઊભું થાય? આપણે એક પણ વાર ન માગ્યું હોય ને તો ઊભા થઈએ, કારણ કે આમાં આપણી પ્રેસ્ટીજ વધે. કારણ કે કોઈએ નથી માગ્યું ને આપણે, એટલે બધાએ માગ્યું છે, આપણે નથી માગ્યું એટલે બીજા બધા ના પાસ થયા, આપણે પાસ થયા કહેવાઈએ. આત્માનંદ સ્વામીએ કાંઈ માગ્યું નથી પણ ઊભા ન થયા, બીજા એક સંત ઊભા થયા. મહારાજ કે બેસી જાઓ, કે તમે ફલાણી જગ્યાએ હરિભક્તોની પાસેથી 100 દોરો માગ્યો હતો. હા મહારાજ બેસી જાઓ. પછી તો જોકે શ્રીજી મહારાજે જાણ્યું કે સંતોને આ જીવન જરૂરિયાતમાં જરૂરી છે, એટલે 100 દોરો ચપ્પુ કાતર કેટલીક વસ્તુઓ મહારાજે સંતોને સામેથી જ રાખવાની આજ્ઞા કરી. પણ એક સમય હતો કે ત્યારે આજ્ઞા નહીં હોય. અને આત્માનંદ સ્વામી ઊભાથી આ મહારાજ પ્રમાણ કરે, જેવા છે આ આત્માનંદ એવા હો તે બોલો મુનિવૃંદ. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ. વ્યાપકાનંદ સ્વામી શીતળદાસ, મડાને જીવતા કરે, ભગવાન સિવાય કોઈની તાકાત નથી. અને ભગવાનના દાસ થઈને રહે. અદ્ભુતાનંદ સ્વામી, સંપ્રદાયનો ઇતિહાસ અત્યાર સુધીનો કહે છે ને કે લગ્નની ચોરીમાં ખાલી વગેરે આજ્ઞા પાલનમાં કેટલી બધી તત્પરતા, એ વગેરેમાં આજ્ઞા પાળી હતો તો સ્વામીશ્રીની સંપૂર્ણ ચિંતા પત્ર લેખન માત્ર બંધ થઈ ગયા. જ્યારે જુઓ ત્યારે બાપા એ આપણને આનંદ કરાવી શકે વગેરે, ફક્ત વગેરે શબ્દથી. સિદ્ધાનંદ સ્વામી, એનો પણ એવો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડાની અંદર 4 મહિના સુધી રોકાય છે. ચાતુર્માસ જેમ કે ને એમ કાર્તક મહિનાથી છેક મહા મહિના સુધી 4 મહિના સતત રોકાય છે મહારાજ. દરરોજ લક્ષ્મીવાડીએ જાય,
સિદ્ધાનંદ સ્વામીને સચ્ચિદાનંદ સ્વામીને લક્ષ્મીવાડીની સેવા સોંપેલી. અને સિદ્ધાનંદ સ્વામી પણ કારતક મહિનો આવે ને જૂની કવિતામાં આવતું, છોકરાઓ રે હો રે કારતક આવ્યો, શુશુ લાવ્યો, મૂળા ગાજર બોર, શેરડી મૂળા ને ગાજર બોર, આ બધું કારતક માક્ષર મહિનાનું હોય. તો મહારાજ લક્ષ્મીવાડીએ જાય, સિદ્ધાનંદ સ્વામી દરરોજ શેરડીના સાંઠા કાપી એના માંદળિયા કરી મહારાજને ધરાવે. એટલો મોટો થાળ હોય કે મહારાજ એમાંથી ખોબે ખોબે બધાને પ્રસાદ આપે. 3.5 મહિના પછી એકવાર શ્રીજી મહારાજે પૂછ્યું કે આજ દિવસ સુધી દરરોજ શેરડી આપણે સૌએ પ્રસાદીની ખાધી, જેને શેરડીની પ્રસાદી ન ખાધી હોય એવા કોઈ હોય તો ઊભા થાવ. આપણે દરરોજ સભામાં ન આવતા હોય પ્રસાદ વેચાતો હોય ને તો ગમે ત્યાંથી આવી જઈએ. આવી શકાય એવું ન હોય ને તો આવ્યા હોય અને કહીએ કે ભાઈ મારા માટે મહારાજનો હાથનો પ્રસાદ, ભગવાનના પ્રસાદનો પણ એક મહિમા છે, એમના સ્વહસ્તે અપાય એનો ઓર મહિમા હોય, લેતા આવજો. સિદ્ધાનંદ સ્વામી શરમાતે હૃદયે ઊભા થયા મહારાજે કહ્યું એટલે. મહારાજની પણ એમની પરખ કરાવી હતી કે જો શેરડીની સાથે રહીને પણ નિર્લેપ રહ્યા છે, શેરડી નથી ખાતા, ખવડાવે છે પણ ખાતા નથી, તેને ત્યક્તેને ભૂંજી થા, ઉપનિષદના મંત્રોને સિદ્ધ કરે એવા સંતો સ્વામિનારાયણે બનાવ્યા હતા. આનંદાનંદ સ્વામી રામગલોલાય મોટા મઠના અધિપતિ. હવે તો કેટલાક ગણા ઉરે પાર તો નહીં આવે, કારણ કે આની જો એક એક લીટીમાં એક એક પ્રસંગની વાત કરીએ તો પણ દિવસો પૂરા થાય. તો આવા શ્રીજીની માળાના મણકા સમા આ પરમહંસો હતા. આમ તો એવું કહેવાય છે, બાપા ઘણી વાર કહે છે કે સિંહને લઈને જંગલ શોભે અને જંગલને લઈને સિંહ, પાઘડીને લઈને માથું શોભે અને માથાને લઈને પાઘડી, પણ કદાચ પાઘડી ન હોય તો પણ માથું તો શોભે જ, સિંહ ન હોય ને તો પણ જંગલ શોભે, એમ આ બધા જે સૂર્યની પાસે નક્ષત્ર માળ છે એનાથી સૂર્યની શોભા વધે છે. પણ માનો કે નક્ષત્ર માળ ન હોય તો પણ સૂર્યની શોભા આભામાં કંઈ કમી ખામી આવે નહીં. પણ એ હોય તો જેમ કંઠની અંદર કંઠમાળ હોય ને તો કંઠમાળ પણ શોભી ઉઠે અને કંઠ પણ શોભી ઉઠે, એમ શ્રીજીની માળાના મણકા સમા સૂર્ય અને ચંદ્રની જેમ આજુબાજુ આભાને નક્ષત્ર હોય એવા મહારાજના નક્ષત્ર સમા આ પરમહંસો એક એકની અદ્ભુત વિશેષતા છે. પરંતુ એની અંદર બ્રહ્માનંદ સ્વામી એક વિશિષ્ટ સંત છે જેની વાત આપણે અત્યારે કરવાના છીએ. બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન આપણે એટલા માટે અત્યારે વિસ્તારથી સાંભળવાના છીએ કે આખ્યાન સાંભળ્યા પછી એક તો પૂર્ણ પુરુષોત્તમ વિશે આપણને એવી પ્રતીતિ આવે, પ્રાપ્તિ છે પણ એમના જેવી પ્રતીતિ આવે. બ્રહ્માનંદ સ્વામીને મહારાજને વિશે જે અનન્ય પ્રેમ હતો એવો આપણને પ્રેમ આવે. બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજને વિશે જે પતિવ્રતાપણું હતું એવું આપણને પતિવ્રતાપણું આવે. અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજને વિશે આવો યોગ થયા પછી જે પૂર્ણકામપણાનો સંતોષ અનુભવાયો એવો આપણને સંતોષ અનુભવાય. બ્રહ્માનંદ સ્વામીના બે પ્રસંગ હલાવી નાખે એવા છે. એક તો એમને ટાટ પહેરાવ્યા, જે શક્ય જ નથી, અને બીજું વરતાલનું મંદિર કર્યા પછી એમને બીજે દિવસે ત્યાંથી હટાવવામાં આવે છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આત્મસ્વરૂપ સ્વામીને પણ લંડનમાંથી દિલ્હી મૂક્યા, એનું એક વિશિષ્ટ કારણ છે. સૌનો અંતરાત્મા કબૂલ કરે છે કે આત્મસ્વરૂપ સ્વામી જેવો બાહોશ સંત લંડન, ઇંગ્લેન્ડ, યુરોપને આખું જેમ ગજાવ્યું ને એમ જો સ્વામીશ્રીના 84 વર્ષના કાર્યની અંદર શિરમોળ સમૂહ આવું જો દિલ્હીનું અક્ષરધામ છે તેમાં આવો એક જો સંત હોય ને તો ખબર ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વના ફલક ઉપર મૂકવાનો સ્વામીશ્રીનો જે સંકલ્પ છે એમાં વધારે ટેકારૂપ બની શકે એવા ઉમદા હેતુથી એમને અહીંયાથી ત્યાં લેવામાં આવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ વરતાલનું મંદિર બાંધ્યા બે દિવસે મહારાજ કહે છે કે સ્વામી તમારે હવે અમારી સાથે ફરવાનું છે. કારણ આવું હતું કે લોકવાયકા હતી, લોકાપવાદ હતો. જેમ ભગવાન રામચંદ્રજી નગર ચર્ચા જોવા માટે નીકળ્યા ને એક ધોબી બોલ્યો
કે પારકા ઘરમાં ગયેલી સ્ત્રીને તો રામજી રાખે, હું ન રાખું. એવી રીતે બ્રહ્માનંદ સ્વામી માટે એક લોકાપવાદ હતો કે મારવાડની અંદર દુષ્કાળ થયો છે અને આખું મારવાડ અહીંયા આગળ વડતાલમાં આવીને વસ્યું છે, અને બ્રહ્માનંદના વખાણ કરે, ભ્રણે બ્રહ્માનંદ, ભણે બ્રહ્માનંદ, એટલે બ્રહ્માનંદ પણ બધાને અહીંયા પાલન પોષણ કરે છે. આવી લોકવાયકાને કારણે બ્રહ્માનંદ સ્વામીની કોઈ ભૂલ ક્ષતિ કે બ્રહ્માનંદ સ્વામીના અંતરની અંદર મારવાડી લોકો પોતાની પ્રશંસા કરે એવો રંચ પણ ન હોવા છતાં લોકાપવાદને દૂર કરવા અને બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્મનો આનંદ કેવો છે અને લોકનો આનંદ કેવો તુચ્છ છે એ સમજાવવા માટે મહારાજે ત્યાંથી ઉપાડ્યા. બ્રહ્માનંદ સ્વામી ખીટીએથી જોડી લઈને નીકળી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રસંગ બહુ ગમે છે. સ્વામીશ્રીના મુખે આપણે ઘણી વાર સાંભળ્યો છે કે બ્રહ્માનંદ સ્વામીએ તેવું નક્કી કર્યું હતું કે મહારાજ તમે કોને, તો એક જડ થાંભલાને બાથ પીડીને રહેવાનું, તો પણ અમારી તૈયારી છે. તો આવું એક ઉમદા પ્રકારનું બ્રહ્માનંદ સ્વામીનું જીવન છે. એમના જીવન અંગે ખૂબ લખાયેલું છે, કહેવાયેલું છે, આપણે સાંભળેલું છે, છતાં પણ એ બ્રહ્માનંદ સ્વામીના જીવનને વિસ્તારથી સમય મર્યાદામાં રહી અને સમજવા આપણે પ્રયત્ન કરીશું. બ્રહ્માનંદ સ્વામી મૂળ રાજસ્થાનના છે અને અત્યારે ભારત વર્ષની અંદર દરેક સ્ટેટ રાજ્ય છે એની પણ ઘણી બધી વિશેષતાઓ છે. મરુભૂમિ છે ને એ સુરવીરતાની ભૂમિ કહેવામાં આવે છે અને સંતને પણ સુરવીરની ઉપમા આપી છે. મારવાડની અંદર જે યોદ્ધાઓ થઈ ગયા, રાજા મહારાજાઓ, અરે સ્ત્રીઓ પણ જે થઈ ગઈ ને સામ્રાજ્ઞીઓ, એ ગમે તેવા લશ્કરને હંફાવી શકે ને એવી જબરજસ્ત તાકાતવાળી શક્તિશાળી, તો એ મરુભૂમિની અંદર મારવાડની અંદર બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો છે. બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન છે ખાણ ગામ. એ ગામની અંદર આરસપાણ નીકળે છે અને આરસપાણની ખાણ હોવાથી ગુજરાતી શબ્દ છે. ખાણ નીકળવાથી ગામનું નામ જ ખાણ પડી ગયેલું છે. ગામડા ગામોની અંદર જે જે પૂરા જૂના પુરાતન ગામો હોય ને ત્યાં નાની મોટી કંઈક ઐતિહાસિક સીમાચિહ્નો અથવા તો કંઈક એવું વિશિષ્ટતા હોય, ગામની ભાગોળ એક પુરાતન વાવ હતી, એ વાવ માટે એવું કહેવાય છે, સંવત 292 ખાણ ગાવરી વાર હરિચંદ ઘાંચીએ ખર્ચ્યા 1,80,000. એ પુરાતની વાવ એવી હતી કે એને બંધાવવાનો ખર્ચ 1,80,000 રૂપિયા થયેલો. ભગવાન સ્વામિનારાયણ અને સમકાલીન લોકજીવનમાં વાત આવે છે કે એ વખતે જે સ્કૂલની અંદર હેડમાસ્ટર હોય એનો પગાર 10 રૂપિયા હતો. સારામાં સારો પગાર હોય આચાર્ય કક્ષાના જે શિક્ષકો હોય એનો પગાર 10 રૂપિયા, પછી 5, 7, 2, 3, 1 રૂપિયો એક મહિનાનો પગાર. 1,80,000 કેટલા ક્યારેય ભેગા થાય, આટલું બધું જો એનામાં બંધાવવામાં ખર્ચ કરવામાં આવ્યું તો કેવી વાવ હશે. આવી એક પુરાતની વાવ ત્યાં હતી. ગામની અંદર એક ચોરો હતો અને એ ચોરાની અંદર સદગુરુ રામાનંદ સ્વામી ઘણી વાર ઉતરતા. મારવાડી ઢબના 2 ઓરડા હતા અને ત્યાં જ આ લાડુદાનનો આ પ્રમાણે એ જ ખાણ ગામે જન્મસ્થાન કહેવાય. ગામથી 2 કિલોમીટર દૂર એક રેણુકા નદી હતી. કહેવાય છે કે ત્યાં આગળ જામદગ્નિ ઋષિ પરશુરામના બાપુજીનો પિતાશ્રીનો આ પ્રમાણે આશ્રમ હતો. ગામની અંદર એક કેદારેશ્વરનું મહાદેવનું પુરાણું મંદિર હતું. આવું આ ખાણ ગામ છે. ગામની ભાગોળે નદી હોય, આવું શિવાલય દેવાલય હોય, કોઈ ઋષિ મુનિનો આશ્રમ અને આવી વાવ હોય, એટલે સહેજે સમજી શકાય કે ગામની શોભા એ વખતે ખૂબ રળિયામણીને સુંદર લાગતી હશે. એમના પૂજ્ય પિતાશ્રીનું નામ હતું શંભુદાન, માતાનું નામ લાલુબા. લાલુબા અને શંભુદાનજીના જ્યારે લગ્ન થયા અને ઈશ્વર કૃપાથી રામાનંદ સ્વામીના આશીર્વાદથી એમને ત્યાં આ રીતે સારા દિવસો જવા લાગ્યા. એ સમયને વિશે રામાનંદ સ્વામી ત્યાં આગળ ખાણ ગામની અંદર આવે છે. રામાનંદ સ્વામીનું આગમન થયું કારતક સુદ એકાદશીના દિવસે 1828 રામાનંદ સ્વામી ખાણ ગામની અંદર પધારેલા છે. શંભુદાનજીએ પોતાના સગા સંબંધી અને ગામના સૌ ભક્તજનોને રામાનંદ સ્વામીની કથા સાંભળવા માટે બોલાવ્યા છે.
રામાનંદ સ્વામી જનસમાજને ઉપદેશીને જનોપદેશ આપી રહ્યા છે. અને એ સમયને વિશે સ્ત્રી વર્ગમાં બેઠેલા લાલુબા તેઓ પણ કથા સાંભળવામાં એકાગ્ર છે. એ વખતે માઇક તો હતા નહીં, રામાનંદ સ્વામી બોલી રહ્યા છે અને બાઈ ભાઈ બધા સાંભળી રહ્યા છે. એમાં એક આશ્ચર્ય ઘટના બની કે આકાશની અંદરથી એક દિવ્ય નાદ વાણી સંભળાણી, અને એ વાણીમાં એવું ઉચ્ચારાયું બોલાયું કે પ્રગટ ભગવાન કી બાતે કરો, ગુરુ મહારાજ પ્રગટ કી બાત સુનાઈએ. હિન્દીમાં આવી રીતે રામાનંદ સ્વામીને કોઈએ કહ્યું. રામાનંદ સ્વામી જનસમાજને સહજ કંઈક એવો ઉપદેશ આપી રહ્યા હતા, પણ એ જનરલ કંઈક મનુષ્ય દેહની દુર્લભતા, આમ રહેવું ન રહેવું, જે કંઈ એવી વાત કરતા હશે. એ સમયને વિશે ગુરુ મહારાજ પ્રગટ કી બાત સુનાઈએ એવો અંતરિક્ષમાંથી એક અવાજ આવ્યો, અને એ અવાજ ત્યાં બેઠેલા શ્રોતાજનોમાંથી કોઈ બોલ્યું નથી, પણ અવાજ એવો દીર્ઘ મોટો હતો કે સૌને એ સંભળાયો. ખુદ રામાનંદ સ્વામીને પણ સંભળાયો, અને રામાનંદ સ્વામી એના પ્રતિધ્વનિ જવાબ રૂપે કહે છે કે પ્રગટ કી બાત મેં ક્યાં સુનાવું, પ્રગટની વાત હું શું સુનાવું. આટલું રામાનંદ સ્વામી બોલી અને સ્વગત મનમાં બોલે છે કે પ્રગટની વાત તો તુમ સુનાયેગા, પ્રગટની વાત હું શું સંભળાવું, પણ પ્રગટની વાત તો તમે સંભળાવશો. આવી રીતે જ્યારે એક આશ્ચર્ય ઘટના બની ત્યારે શ્રોતાજનો કારણ કે રામાનંદ સ્વામી વાત કંઈક બીજી કરી રહ્યા હતા, અને વચ્ચે એટલો જવાબ આપ્યો કે પ્રગટ કી બાત મેં ક્યાં સુનાવું, એમની જે કથાની અંદર કોઈ સંદર્ભમાં આ પ્રસંગ, આ વાત, આ વાક્ય બેસતું નતું. એટલે શ્રોતાજનોએ રામાનંદ સ્વામી અલા રામાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આ વચ્ચે આવું શું બોલી ગયા કે પ્રગટ કી બાત મેં ક્યાં સુનાવું. લોકોનો જ્યારે અતિ આગ્રહ જોયો એટલે રામાનંદ સ્વામીએ આ જે આશ્ચર્ય ઘટના બની શબ્દો સંભળાયા એની સ્પષ્ટતા કરી, અને પછી કહ્યું કે બા શ્રી લાલુબાના ઉદરની અંદર જે દૈવી જીવ છે ને એ જીવે અમને કહ્યું કે તમે પ્રગટની વાત સંભળાવો, અને અમે એના જવાબની અંદર કહ્યું કે પ્રગટની વાત અમે શું સંભળાવીએ, પણ પ્રગટની વાત તો તમે કરશો અને સંભળાવશો. લોકોને આશ્ચર્ય થયું કે માતાના ઉદરની અંદર હજી કોઈ બાળક હોય અને આવું બોલી શકે અથવા તો આવી રીતે વાર્તાલાપ કરી શકે, પણ રામાનંદ સ્વામીએ એ સમયે કદાચ કહ્યું હશે, કોઈ ઉલ્લેખ નથી, પણ કે આવો દૈવી જીવ હોય તો કહી શકે. અને પછી બરાબર 2 માસ અને 24 દિવસ પછી વસંત પંચમી છે, લાલુબા અને શંભુદાનજી થકી એક બાળકનો જન્મ થાય છે જેનું નામ લાડુદાન પાડવામાં આવે છે. આમ તો ગામડા ગામની અંદર રિવાજ હોય છે કે સ્ત્રીને જ્યારે પહેલું સંતાન થાય ને ત્યારે એનો જન્મ મોસાળમાં થાય, અને રામાનંદ સ્વામી જ્યારે અહીંયા આગળ આવ્યા ને આવી ઘટના બની ત્યારે લાલુબાના પિયર પક્ષના જે ભાઈ એટલે કે એમના જે લાલુબાના ભાઈ અમરદાનજી એમણે ખૂબ આગ્રહ રાખેલો કે તમે અમારે ત્યાં આવો, પરંતુ માતાના ઉદરની અંદર જ આવું જ્યારે આશ્ચર્ય સૌએ અનુભવ્યું એટલે ખાણગામમાં એટલે કે શંભુદાનજીને એમના પૂજ્ય પિતાશ્રી વગેરે આગ્રહ રાખ્યો કે આ લાલુબા અહીંયા જ રહે પણ પોતાના પિયરની અંદર સુવાવડ કરાવવા માટે ન જાય, પ્રસૂતિ માટે ન જાય. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીનો જન્મ પોતાના મોસાળમાં ન થતા પોતાના જે શું કહેવાય મૂળ ગામની અંદર જ થયેલો છે. વસંત પંચમીના શુભ દિવસે વસંત પંચમીની સ્મૃતિ કરીએ તો સંપ્રદાયની અંદર એકાંતિક ધર્મનો આ ઉત્સવ છે, ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ શિક્ષાપત્રીનો જન્મ, શાસ્ત્રીજી મહારાજનો જન્મ, સ્વામિનારાયણ ભગવાનના અતિ ઉત્તમ ચરિત્રોને કહેવાવાળા સદગુરુ નિષ્કળાનંદ સ્વામીનો જન્મ અને બ્રહ્માનંદ સ્વામીનો જન્મ, શિક્ષાપત્રી ધર્મનું સ્વરૂપ, ધર્મ પછી શાસ્ત્રીજી મહારાજે જ્ઞાન પ્રવર્તાવ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રમાણે વૈરાગ્ય અને બ્રહ્માનંદ સ્વામી ભક્તિનું મૂર્ત સ્વરૂપ. આ રીતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચારેયનો આ ઉત્સવ એ દિવસે બ્રહ્માનંદ સ્વામીનો વસંત પંચમીના દિવસે આ પ્રમાણે જન્મ થયો.
બ્રહ્માનંદ સ્વામીનું મોસાળનું ગામ જોધપુરની બાજુમાં ભોપડી છે. ભોપડી, ભોપડીની અંદર બાળકનો જન્મ થયા પછી સમગ્ર મોસાળ પક્ષના અહીં આગળ આવે છે અને એવી રીતે લાલુબાને પોતાને ત્યાં લઈ જાય છે. બ્રહ્માનંદ સ્વામી નાન બલ એનું અત્યારે બાળપણનું નામ લાડુદાનજી છે. લાડુદાનજી પણ મામાના ગામમાં જાય છે અને જેવા મામાના ગામની અંદર જાય છે, નાનું બાળક છે, બાળકને ખોયાની અંદર, પારણાની અંદર નાનું ખોયું હોય ને, ખોયું એટલે કપડાંનું, એની અંદર સુવરાવ્યા અને એક દોરીથી હિંચકો આપતા હોય. એમના ફળિયાની અંદર એક કેરડાનું ઝાડ હતું અને ઝાડની ડાળીએ જ એક કપડું બાંધેલું, કપડાંનું ખોયું કર્યું કહેવાય, અને ત્યાં એને હિંચકાવતા હતા. પરંતુ બને છે એવું કે બ્રહ્માનંદ લાડુદાનજી જે ખોયાની અંદર સૂતા છે અને થોડી વાર પછી જોયું ને તો એ ખોયું છે ને અદ્ભુત એક પારણું બની ગયું અને ફળિયાની અંદર કેરડાનું જે વૃક્ષ હતું એના ઉપર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, ચંદનની વૃષ્ટિ કરી. આજ સુધીમાં આ ગામની અંદર, આ ફળિયાની અંદર આવું ક્યારેય બન્યું નથી. લોકોને આશ્ચર્ય થયું કે આવું કેમ, પણ આ લાડુદાનજી કોઈ દૈવી જીવ છે, એની વધાઈ માટે દેવોએ ઉપરથી પુષ્પવૃષ્ટિ, ચંદનવૃષ્ટિ કરી અને એ કેરડાના વૃક્ષને પણ ધન્ય બનાવ્યું. અચાનક નગારા અને ધ્વનિ અને દુંદુભી આ બધું વાગવા લાગ્યું. ગામના બધા માણસો ભેગા થઈ ગયા, જોયું તો જે જગ્યાએ ખોયું લટકાવેલું બાંધેલું હતું એ જગ્યાએ સુંદર મજાનું વિશ્વકર્માએ બનાવ્યું હોય ને એવું અદ્ભુત પારણું બની ગયું અને આ પ્રમાણે સૌ આશ્ચર્ય પામવા લાગ્યા. પછી તો એવું બન્યું કે આ બાળક જે દિવસથી આવ્યું ને તે દિવસથી લોકોને નિત્ય નવા નવા અનુભવ થવા લાગ્યા અને અષ્ટસિદ્ધિઓ જ્યાં એમને ત્યાં હાજર હોય ને એવો અનુભવ થવા લાગ્યો. અમરદાનજીને ત્યાં આવી રીતે આજુબાજુમાંથી બાળકને જોવા માટે, રમાડવા માટે બધા માણસો આવે ને એ સમયનો એક ધર્મ જ હતો, અત્યારે છે પણ એ પાળતા નથી, અતિથિ દેવો ભવ. મહેમાન આવે ને એ તિથિ વગર આવે એને જ મહેમાન કહેવાય, અતિથિ. એને આવવાની કોઈ તિથિ તારીખ નહીં. અત્યારે જેમ આપણે બધું પહેલેથી આયોજન કરીએ, ફોન ફેક્સ કરીએ અને અમે આવીએ છીએ, એ સમાચાર ન આપ્યા તો આપણે અપસેટ થઈ જઈએ અને આ પ્રમાણે બધું થયું હોય તો આપણે સેટ રહીએ, નહીંતર અપસેટ. એ સમય જ એવો હતો કે કોઈને કંઈ જણાવવાનું નહીં અને આવી રીતે કોઈ આગંતુક આવ્યો હોય અને અતિથિ ભાવનાથી એમને એની ઈચ્છા પ્રમાણે એને અનુકૂળતા હોય ત્યાં સુધી રાખવાનો, રોકવાનો અને જમાડવાનો. લાડુદાનજીના દર્શન કરવા માટે આજુબાજુના ગામડામાંથી માણસો બધાએ ઉમટે. અહીંયા 5-15 માણસની રસોઈ કરી હોય ને એમાંથી જમાડે ને તો એ જમવાનું ખૂટે જ નહીં. અને પછી તો લોકોને પ્રતીતિ થઈ કે જે દિવસથી લાડુદાનજી ઘરે આવ્યા છે ને એ દિવસથી આ અન્ન દેવતા કોઈ દિવસ ઓછા થતા નથી. પછી બાળકની પધરામણી ગામો ઘરોઘર થવા લાગી, આખા ગામની અંદર પછી બાળકની પધરામણી, ઠાકોરજીની પધરામણી થાય, સંતોની પધરામણી થાય, લાડુદાનજીની પધરામણી આ ભોપડીની અંદર એક એક ઘરે થઈ. પછી તો આજુબાજુના ગામડાઓમાં લઈ જાય અને લોકોને એક આનંદ અને આશ્ચર્ય થાય. મહેમાનોને જમાડવાના હોય ને એ દિવસે ખાસ કરીને રસોઈ થોડીક બનાવે અને લાડુદાનજીની પધરામણી કરાવે, એટલે રસોઈ તો ખૂટવાની નથી, નક્કી થઈ ગયું હતું. એટલે કે વિના નાણે જગ જાણે, ઓછા અનાજથી બધાને જમાડી દેવા માટેનું આ એક બહુ ઉત્તમ માધ્યમ મળી ગયું અને આ રીતે ગામો ગામ ઘરે ઘર આ પ્રમાણે એની પધરામણી થવા લાગી. મામાને ત્યાં અષ્ટસિદ્ધિનું આગમન થવા લાગ્યું. બાજુમાં એક કૂવો હતો અને કૂવાની અંદર આ પ્રમાણે દેવી ઈચ્છાથી, ભગવાનની ઈચ્છાથી ગંગાજળ ઉભરાયું. ઘરમાં ચંદનની સુવાસ દરેકને આ પ્રમાણે આવવા લાગી અને એટલો બધો લાડુદાનજીના આવવાથી લોકોને આનંદ થયો કે પછી તો ખાણ ગામથી તેડવા માટે આવે ને તો કે આ બાળક ભલે અહીંયા રહ્યો, એમના માતૃશ્રીને લઈ જવા હોય તો લઈ જાઓ. લોકોને આવું જ જોતું હોય છે ને. બાપા ઘણી વાર નારાયણ અને લક્ષ્મીજીનું દૃષ્ટાંત આપે છે, આપણે અહીંયા વિસ્તારથી નહીં કહીએ, પણ નારાયણે કહેલું કે અમે જઈએ ને કથા કરીએ ને એવી સુંદર કથા કરતા હતા અને રિવાજ કહ્યો કે ભાઈ આખો ચાતુર્માસ અથવા શ્રાવણ માસ અમે કથા પ્રારંભ કરીએ પછી અમારી કથા બંધ ન થઈ શકે. તો કે કંઈ વાંધો નહીં. અને ભગવાન સ્વયં જ્યારે કથા કરતા હોય એની વાણી મુખ અમૃત એના મુખમાંથી વહેતું હોય ત્યારે પછી કહેવાનું શું હોય,
પણ થોડા સમય પછી લક્ષ્મીજી આવે છે અને એક ભાઈને ત્યાં જમવા જાય છે. જમ્યા પછી ઊભા થયા, જમવા બેસતા ત્યારે થાળી પીરસે કે આ થાળમાં અમે નથી જમતા, અમે લાવ્યા છીએ સાથે, બાઉલ છે અમારું પત્તર, પછી સોનાના થાળ હતા. જમી રહ્યા પછી આ તો કે આ અમે નથી લેતા તો, અને પછી તો કે તમે અમારે ત્યાં દરરોજ જમવા માટે આવો, એક બે પાંચ દિવસ થયા પછી કે અહીંયા જમો દરરોજ, કે હું અહીંયા રહું. એક શરત કે ઓલો કથા કરે છે ને એને તમે જો ગામની બહારે કાઢો તો. જો કથાકાર ભગવાન હતા પણ લોકોને આવું જ જોતું હોય છે. અહીંયા આગળ ખાણગામમાંથી શંભુદાનજી વગેરે તેડવા માટે આવ્યા ત્યારે અમરદાનજી વગેરે કહે છે કે એવું કરો, લાડુદાનજીને અહીંયા રોકતા જાઓ અને મારા બેનને તમે લઈ જાઓ. લાડુદાનજી અને આ પ્રમાણે લાલુબા બંને હવે પોતાના સસરે એટલે કે ખાણગામમાં આવે છે. લાડુદાનજી 7 વર્ષના થયા ત્યાં સુધીમાં અનેક એવા ચમત્કાર એમણે બતાવેલા છે. અને એની સાથે સાથે નાનું બાળક હોવા છતાં પણ અગમ્ય વાણી, કેટલીક વાર એવા વાક્યો ઉચ્ચારે, એવા નાના નાના કાવ્ય બનાવે, એવી પંક્તિઓ બોલે કે જે પંક્તિ કોઈને ઉકલે નહીં. નહીં તો નાનું બાળક બોલે તો કોકવાર એવું હોય પણ એ સરળ હોય, સમજી શકાય એવું હોય, પરંતુ આ લાડુદાનજીના મુખેથી જે કંઈક આવું નીકળતું કાવ્ય એ વખતના કોઈ વિદ્વાનો પણ ઉકેલી શકે નહીં એવું અઘરું તો ઘણી વાર લોકોએ અનુભવેલું. 7 વર્ષની ઉંમર થતાં શંભુદાનજી શિવરામ પંડ્યા નામના ગુરુજીને બોલાવી અને એમની પાસે વિદ્યા આરંભ કરાવે છે. 7 વર્ષની ઉંમર થતાં વિદ્યાનો અભ્યાસ કરવાનું શરૂ કરે છે. શિવશંકર પંડ્યા એ વખતના પંકાયેલા પંડિત હતા અને તેઓ શ્રી જ્યારે બ્રહ્મા લાડુદાનજીને પાઠ કંઈક ભણાવે શીખવાડે તો લાડુદાનજી સહજ એની સામે આમ જોતા જે આ બોલે અને એને તરત કંઠસ્થ થઈ જાય. શિવશંકરને પોતાને જ આશ્ચર્ય થાય કે એક પણ ભૂલ વગર એક વાર બોલેલું આ બોલી બતાવે છે પણ એના મનની અંદર હજી સમજાતું નથી. એક વાત જરૂર સમજાય છે કે બાળપણથી જ આ બાળક ચમત્કારી છે, આમાં ચમત્કાર સેજે વરેલા છે, એટલે જરૂર આ દૈવી કોઈ બાળક છે. જોત જોતાની અંદર શિવશંકર પંડ્યા પાસેથી અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, યોગાસન આ બધું જ એ ટૂંક સમયની અંદર શીખી ગયા. લૌકિક રીતે વિદ્યાભ્યાસના જે વિદ્યાના પુસ્તકો હોય તો શીખ્યા પણ એની સાથે સાથે ઘોડા કેવી રીતે ખેલવા, ઘોડાની જાત વગેરે આ બધું પણ શીખ્યા, શસ્ત્રો કેવી રીતે ચલાવવા, યોગના બધા જે આસનો કેવી રીતે કરવા આ બધા જ પણ શીખ્યા. લાડુદાનજીના જે કાકા હતા એમનું નામ હતું હરનાથદાન, એ પણ અશ્વવિદ્યાની અંદર નકુળ જેવા નિપુણ હતા. 5 પાંડવોની અંદર સહદેવ જોશી હતા, ભીમ ગદાધારી હતા, અર્જુન બાણાવાળી હતા, યુધિષ્ઠિર સત્યવાદી અને નકુળ હતા ને એ અશ્વવિદ્યાની અંદર નિપુણ હતા. આ હરનાથદાન પણ એવા અશ્વવિદ્યાની અંદર નિપુણ છે. એમની પાસેથી ઘોડાની જાત, ચાલ, ચિહ્નો અને એ બધું જ શીખી ગયેલા. એટલે બ્રહ્માનંદ સ્વામીનો આગળ એક પ્રસંગ આપણે જોઈશું ઘોડાનો, તો એ બાળપણની અંદરથી જ આવી બધી વિદ્યાની અંદર એ પારંગત થયેલા છે. લાડુદાનજીના જીવનની અંદર, બ્રહ્માનંદ સ્વામીના જીવનની અંદર એમને લૌકિક જ્ઞાન, અત્યારે જે ઇન્સાયક્લોપીડિયાની અંદર આપણે જોઈએ છે ને એવું બધું ભગવાનની કૃપાથી એમના સહેજે ભરેલું હતું. લાડુદાનજી જે જે વિષયની અંદર ઊંડા ઉતર્યા છે ને એ વિષયનું એટલું બધું એને તલસ્પર્શી ઊંડું જ્ઞાન છે કે જે આજે પણ કોઈને ભણવું હોય કે કરવું હોય ને તો એક વિષયની અંદર પારંગત થવામાં આખી જિંદગી પાર થઈ જાય. એને ટૂંક સમયની અંદર ભગવાનની કૃપાથી આવા એક એક વિષયનું જ્ઞાન હતું. ઘોડીની જાતમાં પ્રેમાનંદ સ્વામીએ એક જ પંક્તિની અંદર આપણને સૌને પણ યત કિંચિત જ્ઞાન થાય એવું એક સમજાવેલું છે, ખાલી સ્મૃતિ જ કરી લઈએ. ઘોડીની કેટલી જાત હોય,

કેસર, બેરી, બોદલી, ફૂલમાળ, તાજણ, તીખી, આ સિવાય પણ એટલી બધી ઘોડીની જાતો છે. અબલખ, પંચરત્ન, પંચકલ્યાણી, ગાંધારી, હૈડી, પંખાળી, છોગાળી, વાંગાળી. પછી પ્રાદેશિક હોય, પાછી કાઠિયાવાડની હોય ને તો અમુક એ પાછી વળી જુદી, પછી બીજા પ્રદેશની જુદી, આરબના, અરબસ્તાનના ઘોડાઓ એ વખતે બહુ વખણાતા, એની વળી કંઈક જાત જુદી. એ રીતે ઘોડાની અનંત પ્રકારની જે જાત, એમાં શું તફાવત હોય, આ બધું તો તેઓ શી બસ 7 વર્ષની ઉંમરે અભ્યાસમાં બેઠા અને 9 કે 10 વર્ષની ઉંમર દરમિયાનમાં આ બધું જ તેઓ આ પ્રમાણે નાની ઉંમરે શીખી જાય છે. રજાના દિવસો આવે ત્યારે રાજસ્થાન છે ને રળિયામણો છે, ડુંગરાળો દેશ છે, અને ડુંગરા છે ને ચોમાસાના સમયની અંદર ખૂબ રળિયામણા, રૂડા, રૂપાળા લાગે. તો એ નાની ઉંમરે જયપુર, જોધપુર, બિકાનેર, માઉન્ટ આબુ આ બધાની અંદર અવારનવાર ત્યાં બધે જતા હતા. અને જાય એટલું જ નહીં, પણ એમની ઝીણી આંખો આ બધું જોવે અને એની અંદર પણ શું શું વિશેષતા છે ને એ બધો પોતે સંગ્રહ કરી લેતા, જાણી રાખતા હતા. એકવાર એવું બને છે કે શંભુદાનજી અને લાલુબા સૂતા છે અને રાત્રે એમને સ્વપ્ન દર્શન થાય છે. સ્વપ્ન દર્શનની અંદર આ પ્રમાણે એમને એક એવો દિવ્ય સંકેત થાય છે કે આપણું જે બાળક છે એ બાળકને વિશેષ વિદ્યાભ્યાસ માટે ભુજ મોકલવો, અને ભુજની અંદર જે પિંગળ પાઠશાળા છે ત્યાં આગળ એને પિંગળનો ઊંચો અભ્યાસ કરાવવો. આવું દિવ્ય સ્વપ્ન આવે છે. સવારે બંને ઉઠે છે, બંનેને એક જ સરખું સ્વપ્ન છે. લાલુબા શંભુદાનજીને કહે છે, શંભુદાનજી લાલુબાને કહે છે કે મને સ્વપ્ન આવ્યું, મને પણ સ્વપ્ન આવ્યું. શું સ્વપ્ન આવ્યું? સ્વપ્નની વાત કરે છે કે મને આવું આવું સ્વપ્નમાં સંકેત થયો. લાલુબા કહે છે કે મને પણ આવો સંકેત થયો, અને મને એ સ્વપ્ન સાચું હોય તો, એવું કહેવામાં આવ્યું છે કે જો સ્વપ્ન સાચું હોય ને તો તમારે ત્યાં એક કોઈ બ્રાહ્મણ આવશે અને બ્રાહ્મણ આ પ્રમાણે આવીને તમારા બાળકને ભણાવવા માટેની માંગણી કરશે. અને ત્રીજી એક વાત સ્વપ્નની અંદર એ થઈ કે બંનેના કપાળની અંદર ચાંદલો થયો. સવારે ઉઠ્યા, બંનેના કપાળની અંદર એકબીજાએ અરસપરસ ચાંદલો જોયો, અને સ્વપ્નની આ વાત કરે છે. અને થોડી વારની અંદર સ્વપ્નમાં જે આદેશ આપ્યો હતો એવો જ એક બ્રાહ્મણ આ પ્રમાણે એમના આંગણે આવી અને ઊભો રહ્યો. બ્રાહ્મણ જ્યારે આંગણે આવીને ઊભો રહ્યો ને ત્યારે એ બ્રાહ્મણે આ પ્રમાણે, આપણે કહીએ ને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, એ પ્રમાણે ત્યાંના રિવાજ પ્રમાણે એવી રીતે આહલેખ લગાવી કે રાજ તેજ વધે, નારાયણ પ્રસન્ન. તમારું રાજ તેજ વધે અને તમારા ઉપર ભગવાન નારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થાઓ. ફળિયામાં આવેલા ભૂદેવ એનો આતિથ્ય સત્કાર કર્યું, અને ભૂદેવે પણ ઓમ નમઃ શિવાયનો એવો એક નાદ કર્યો ને તો શંભુદાન અને લાલુબાનું મન આવેલા બ્રાહ્મણના સ્વરૂપની અંદર ખેંચાવા લાગ્યું. બ્રાહ્મણો તો અત્યાર સુધી ભિક્ષા માગવા માટે ઘણા આવે, પણ એની સામે જોવાનું મન ન થાય એવા હોય. આ જે ભૂદેવ આવ્યા છે ને એ કોઈક વિશિષ્ટ ભૂદેવ છે, એમને જોઈને જ એની અંદર ચિત્ત આકર્ષિત થાય છે. અને એમની મુખમુદ્રા પણ એવી અજબ ગજબનું આકર્ષણ. થોડી વારની અંદર તો સમગ્ર ફળિયાની અંદર એ વિસ્તારની બધી સ્ત્રીઓ ત્યાં એકત્રિત થઈ જાય છે. ભૂદેવે પણ કપાળની અંદર ઉર્ધ્વપુંડ ત્રિલક કર્યું છે, સફેદ ત્રિપુંડ કરેલું છે, સફેદ ધોતી પહેરેલી છે, વિશાળ ભાલ છે, અણિયાળી આંખો, અને ગળાની અંદર રુદ્રાક્ષની માળા છે, બે હાથની અંદર બાજુબંધ બાંધેલા છે, અને આવ્યા છે ભિક્ષા માગવા માટે, પરંતુ જાણે કંઈક આપવા માટે આવ્યા હોય ને એવી શોભાય યુક્ત આ ભૂદેવ આંગણાની અંદર આંગણાને શોભાવી રહ્યા છે. જોત જોતામાં તો આજુબાજુની બધી સ્ત્રીઓ આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા માટે કંઈક પડાપડી કરે છે. આ ભૂદેવ એવા છે કે એને બીજા બધાની કંઈ ભિક્ષાની જરૂર નથી. ભોજન દરમિયાન કેટલીક બધી આવી રીતે વાતો થઈ. લાડુદાનજીને પણ એમણે નજીક બોલાવ્યા, લાડુદાનજી પણ એમના પરત ખેંચાય છે. અને આ ભૂદેવ હજી કશું જાણતા નથી કે લાલુબાને શંભુદાનજીને શું સ્વપ્ન આવ્યું છે, પણ સામેથી જ કહે છે કે તમારા આંગણાની અંદર જે આ બાળ રમી રહ્યો છે ને કોઈ દૈવી જીવ છે, અને જો મને પૂછો તો એને ભુજની અંદર પિંગળ શાસ્ત્રની જે પાઠશાળા છે ત્યાં વિશેષ અભ્યાસ માટે જો તેમને એમને મોકલો ને
તો એ તમારા કુળનું નામ રોશન કરશે. અજાણ્યા ભૂદેવે પોતાને આવેલા સ્વપ્નની વાત કરી લાડુદાનજી, અલા શંભુદાનજી લાલુબાની સામે, અને લાલુબા શંભુદાનજી પતિ પત્ની એકબીજાની સામે જુએ છે કે આ અજાણ્યા આગંતુકને પણ આપણા સ્વપ્નની કેવી રીતે ખબર પડે. પણ બંને વિચારે છે કે દૈવી સંકેત છે. અતિથિએ કહ્યું કે જો મારું માનો તો ભુજની પિંગળ શાળાની અંદર જે પંડિતજી છે ને એ પણ તમારી જ્ઞાતિના છે, જેનું નામ છે અભયદાનજી. તમે શંભુદાનજી, તમારા પુત્ર લાડુદાનજી, તમારા ભાઈ આપણે મારે હરનાથદાન, આ બધા જે તમારા મામા વળી અમરનાથજી અમરદાનજી, તો આ જ કુળ કુટુંબના એક અભયદાનજી ત્યાં આગળ ભુજની પિંગળ શાળાની અંદર મુખ્ય અધ્યાપક તરીકે છે. તો જો તમે તેને ભણવા મોકલો સારું, એટલું કહી અને અતિથિ આ પ્રમાણે એવું કહે છે કે તમે વિચાર કરજો, થોડાક દિવસ પછી હું ફરી પાછો આવીશ, એમ કરીને ત્યાંથી નીકળી જાય છે. ભૂદેવ જેવા ત્યાંથી નીકળી ગયા ને પોતાનું ચિત્ત સાથે લેતા ગયો એવું લાગે છે. અખંડ એમનું ચિંતન થયા કરે, એની છબી સંભાળ્યા કરે. આ બાજુ લાડુદાન અને અલા શંભુદાન અને લાલુબાએ વિચાર કર્યો કે શું કરવું. બાળક જે રીતે ભણી રહ્યો હતો, જે રીતે વિદ્યાભ્યાસમાં આગળ આવી રહ્યો હતો, એ જોતા થયું કે નાનો છે બાળકને જરૂર ભણાવવો જ જોઈએ. પણ મારવાડથી ભુજ કેટલું દૂર, વળી એકનો એક દીકરો, એને ભણવા માટે બારે પરગામ, પરગામ નહીં પણ એ વખતે વિદેશ કહેવાય વચનામૃતની અંદર, દેશ વિદેશ, દેશ દેશના હરિભક્તોની સભા ભરણ, દેશ વિદેશના, બીજા દેશમાંથી આવે ને એને વિદેશ કહેવાય, દેશ બીજો દેશ. તો પરગામ પરદેશની અંદર ભણવા મોકલવા, તો એનું હૈયું મન માનતું નથી કે ત્યાં કોણ જાણે શું હોય, કેવી વ્યવસ્થા હોય. અને એક જ બાળક આવી રીતે લાલન પાલનથી મોટું કર્યું હોય એટલે સજે સજે એની વધારે સ્મૃતિ થાય, યાદ આવે. પણ શું કરવું, જતાં જતાં પેલા જે ભૂદેવ છે ને એને કચ્છી ભાષાની અંદર આવી રીતે કહેતા હતા, આઈજી ગાલ સુણે મુજે હૈડે મેં ટાઢક થીવી, ડાયા માડું હિજો નામ જો ચારણ ભો થીવ્યો. એટલે કે ડાયો માણસ તો એને કહેવાય કે જે પોતાના બાળકને વિદ્યાભ્યાસમાં પારંગત કરે. અને બાળકને ભણાવવું ને એ તો માતા પિતાની એક ફરજ છે. આવું કહેતા કહેતા એ તો નીકળી ગયા. લાડુદાનજી, અલા લાડુદાનજી યાદ આવી જાય, શંભુદાનજી અને લાલુબા વિચાર કરે કે શું કરવું. એમણે એમના મોસાળ પક્ષમાંથી આ પ્રમાણે અમરદાનજીને બોલાવ્યા. અમરદાનજીને બોલાવ્યા એટલે એને કહ્યું કે ભાઈ તમે લાડુદાનજીને તો ભુજ ભણવા મોકલો એ તો જુદી વાત છે, પરંતુ થોડા સમય પહેલાં જ આપણે એક પ્રસંગ બનેલો, પ્રસંગ એવો બનેલો કે એ વખતે બાળ લગ્નની પ્રથા હતી, એટલે લાડુદાનજીનું તો રૂપ જોઈ અને સમગ્ર વિસ્તારની અંદરથી દરેકને જેને જેને ઘરે દીકરીનો જન્મ થયો એ બધાને થાય કે મારી દીકરી સાથે લાડુદાનજીના જો વાગદાન થાય, વિવાહ થાય તો સારું. એટલા માટે એ સમયના રિવાજ પ્રમાણે અમરદાનજી એટલે કે એના મામા અને શંભુદાનજી બંને મળીને પેશવા ગામના સ્વરૂપદાનજીની દીકરીઓ સાથે મૌખિક રીતે એવો વિમર્શ કરેલો કે અમારો દીકરો તમારી દીકરી સાથે પરણાવીશું. અને બને છે એવું કે સ્વરૂપદાનજીને તો ટ્વિન્સ, બે દીકરીઓ એક સાથે જન્મેલી છે. એકનું નામ છે આ પ્રમાણે ખીમબા અને બીજીનું નામ મોજબા. તો આ બે દીકરીઓની સાથે વાકદાન વિધિ એટલે કે વેવિશાળ માટેની વાતો થઈ ગયેલી છે. એટલે હવે શું કરવું, જો લાડુદાનજીને ભણાવવા માટે મોકલે તો 12 વર્ષનો અભ્યાસક્રમ છે. વેદનો પાઠ કરવો હોય ને તો એ 12 વર્ષ લાગતા, 12 વર્ષે વેદ ઘનપાઠ થઈ જાય. એવી રીતે આ પિંગળ શાસ્ત્રનો પણ 12 વર્ષનો અભ્યાસ છે. એટલે અત્યારે જો એને ભણવા માટે મોકલે તો 12 વર્ષ પછી આવે. તો હવે શું કરવું, એટલે પછી નક્કી કર્યું કે એવું કરો, આપણા જે કુળગોર શિવશંકરને બોલાવો અને એને કહો કે અમારે હમણાં જ કંઈક વાગદાનનો વિધિ કરવો હોય તો તું મુહૂર્ત જોઈ આવ. શિવશંકર આવે છે અને યોગ ગ્રહ આ બધું જોતા એવું કહે છે કે હમણાં કોઈ વાકદાન માટેના યોગ કે ગ્રહ મળતા આવતા નથી, માટે ખમી જવું ઠીક છે. આવી જ્યારે વાત કરી ત્યારે અમરદાનજી કહે છે કે ભાઈ અમારા સગપણ તો જીભને ટેરવે થયેલા છે,
તમારે તો ખાલી ટીપણાની મદદથી માત્ર વિધિ જ કરાવવાની છે, અને મેં નક્કી કર્યું છે તો થવાનું જ છે. આ પ્રમાણે નક્કી કરી અને બંને વેવાય પક્ષને બોલાવી અને એનો વિવિશાળ વિધિ આ પ્રમાણે નક્કી થાય છે. સ્વરૂપદાનજીની બે દીકરીઓ ખીમબા અને મોજબાની સાથે શ્રીફળ વિધિ આપી અને લાડુદાનજીના વાકદાન વિધિ એટલે કે વિવિશાળ વિધિ અહીં આગળ સંપન્ન થાય છે. આટલા સમય દરમિયાનમાં 20 દિવસ પૂરા થાય છે. 20 દિવસ પછી ફરીથી જ પેલા ભૂદેવ એ જ રૂપ, એ જ છટા, એ જ શોભા એમના આંગણામાં આવી અને ઉભા રહે છે અને ફરીથી કહે છે કે રાજ તેજ વધે નારાયણે પ્રસન્ન. શંભુદાનજીને લાલુબા તરત આવી અને એમને સ્વાગત કરે છે અને પછી એમને કહે છે કે આમ તો અમારો એકનો એક જ દીકરો છે, પરંતુ આપ જે દિવસથી અહીં પધાર્યા એ દિવસથી અમારા અંતરની અંદર આ એક પ્રશ્ન ઘોળાયા કરે છે કે શું કરવું. અને એ સમયની અંદર આ પ્રમાણે નવા જે ભૂદેવ આવ્યા છે કહે છે કે મારું માનો તો બાળકને ભણાવો એ જ હિતાવહ છે. એટલે હવે શંભુદાનજી પોતાના બાળકને ભુજ પિંગળ શાળાની અંદર ભણવા માટે નક્કી કરે છે. અને જેવા એના મનની અંદર નિશ્ચય થયો કે મારા બાળકને ભણવા મોકલવું, એટલે ભૂદેવે કહ્યું કે જો તમારા બાળકને ભુજ મોકલવો હોય તો હું અહીંથી ભુજ જ જાઉં છું, અને તમારા બાળકને જીવના જતન પ્રમાણે, જીવથી પણ વધારે જતન કરીને હું સાચવીશ, સાર સંભાળ રાખીશ, અને ભુજ પિંગળ શાળામાં પહોંચાડ્યા પછી અહીં તમને પત્ર દ્વારા પણ જણાવીશ કે તમારો બાળક ત્યાં સુખરૂપે પહોંચી ગયો છે. આવું જ્યારે આશ્વાસન આપ્યું એટલે આ પ્રમાણે શંભુદાનજી લાલુબાએ નક્કી કર્યું કે આ ભૂદેવની સાથે જ હવે આપણે એમને ભુજ પિંગળ શાળામાં ભણવા માટે મોકલવા. ભુજ પિંગળ શાળામાં ભણવા જવાના 14 દિવસ લાગવાના છે. આજથી શરૂ થશે તો 14 દિવસે, એટલે કે આપણે 14 દિવસ નહીં પણ 14મે દિવસે ભુજ પિંગળ શાળામાં પહોંચશે. વચ્ચે કેવા ને કેટલા પ્રસંગો બને છે એની વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ

श्री स्वामीनारायण भगवान की जय। संप में एटलू ज समझवानू छे, संप तमारे डिमांड नहीं करवानी, मांगवानू नहीं, आपवानू छे। संप में आपणे आ विचार करवा के संप राखवा માટે મારે શું કરવું, કેવા વિચારો કરવા, કે કેવું બોલવું ચાલુ કે જેને કહીને સંપ વધે, પણ આપણે એ સંપ રાખે તો હું રાખું, એ આમ કરે તો કરું, તો સંપ નહીં થાય, ઝઘડા ઝઘડા ઝઘડી થશે। સામેથી માંગી કે એ સંપ રાખે તો જ હું રાખું, નહીં તો ના રાખું, મારા મારી ધમાલ થાય।

સુરત પાટક ગાડી ચાલે સામેથી, એ સંપ્રાગત હું રાખું, એમાં કોઈ દિવસ મેર ન પડે. તમારે જ ઘસાવાનું છે. મારે શું કરવું કે એ સંપ વધે? આપણે મારે કેવા વિચારો કરવા, કેવું બોલવું ચાલુ, કેવા ધર્મ નિયમ પાળવા, બધા મારે જ કરવાનું. મારે ઘસાવાનું છે, મારે મનગમતું મૂકવું છે, મારે અનુકૂળ થવું છે. એવી રીતે તમારે સામેથી માગશો તો ડંડા પડશે, ધબાલ થશે. અને એનું મૂલ્ય કેટલું છે? શ્રીજી મહારાજ રાજી થશે. હવે એની તો કિંમત જ ના કહેવાય. મહારાજ રાજી થાય અને સ્વામી રાજી થાય, ભગતજી મહારાજ રાજી થાય, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રૌઢ સાંઈ મહારાજ રાજી થાય, તો એને કિંમત જ ના કહેવાય. હવે રાજીપાનો કચરો કરી નાખે. રાજીપો રાજીપો બધી વાતમાં દાર સર્વોપરી, શાક સર્વોપરી, બધે સર્વોપરી ના લગાય. એક જ હોય સર્વોપરી, સરથી ઉપર, એના ઉપર કોઈ સત્તા નહીં, એ સર્વોપરી. પણ આપણે બધે એમ રાજીપાને બધું વાત બરાબર સાચી જ વાત છે. તમે રાજીપાની કમાણી કરવાની છે. જેમ લાખ બે લાખ અબજ રૂપિયા કમાવે એમ રાજીપાની કમાણી કરવાની છે. તો એમાં જેટલો લાભ થાય એટલો કરો. અને રાજીપાની વાત તો નિષ્ઠા. શાસ્ત્રી મહારાજે કાર્ય કર્યું છે એ નિષ્ઠાનું પ્રવર્તન થાય. એમાં જેવો રાજીપો હોય બીજા કોઈ વાતે ના હોય. તો આ રીતે રાજીપા ભેગો કરવાની વાત છે. વડતાલમાં શ્રી હરિ હરિજનોને વાત કરતા કહ્યું, સંપ એ ભગવાનનું દૈવત છે, ગોડ્સ પાવર. મેન પાવર નહીં, હ્યુમન પાવર નહીં, મશીન પાવર નહીં, ગોડ્સ પાવર. એ ભગવાનનું દૈવત છે. એટલે ભગવાનનું દૈવત તો બધું આવી ગયું. તો જો મહારાજે કહ્યું કે સંપ એ ભગવાનનું દૈવત છે, કુસુમ એ કળિયુગ છે, મારા ભાઈ ધમાલ કુસુમ આપણને અનુભવાય છે. જરા કોઈ માટે અભાવ આવે, જરાક મનમાં કંઈક થાય, આ નકામો છે, આમ છે, તેમ છે. નકામો શબ્દ તમે જ નકામો છે, એ વ્યક્તિ નથી. એ તો તમને લાભ આપે છે. એટલે સંપ એ ભગવાનનું દૈવત છે, કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે તો વાક્ય, જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ ને પ્રભુતા રહે છે. બધું સંપ. અને વાત એ સાચી છે, ઓલા મોટા માણસો હોય, અબજોપતિ હોય, પણ સંપ એમાં સંપમાં ડખો આવે ને, ખલાસ. ગોરાનું પાણી સુકાઈ જાય એવી વાત. બરકતના સંપ, સંપ એક તત્વ છે. જેમ અબજ રૂપિયા છે એવી રીતે સંપ છે. સંપની કિંમત છે, પણ આપણે કિંમત સમજતા નથી અને ગમે એમ જોડાજોડ કરીએ છીએ.
बर्बादी, नाश,

પડતી પડતી અને છેવટે ઝીરો પર આવી જઈએ. સંપે ભગવાન દૈવત છે, કુસંપે કડયુગ છે. જ્યાં સંપ રહે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત ત્રિમાસ. સંપ નથી જેવા ઘરમાં કુટુંબમાં પરિવારમાં અને બીજા મંડળમાં સત્સંગ મંડળમાં અને એવી રીતે સંપ વધારવાનું. અમે એક ગામમાં ગયા હતા તો ના આગલે વર્ષે સંતો ગયા હતા, નાના સંતો હતા અને એમાં ખૂબ પ્રગતિ દેખાઈ અને એ લોકોને લાગે કે મોહન સ્વામી આવે તો ભયો ભયો થઈ જશે. એવું થાય અમે ગયા કોઈ ના મળે, કુછ ભી નહીં, લુખા. અને સંપ તૂટ્યો તો ઓલા કહે કે આ લોકો આવશે, એમને મોઢું જોવું નથી. એ ના આવ્યા અને આ લોકો ના આવ્યા અને અમે ખાલી. એવું થયું તો જે મહારાજ કહે અને સંપની યુનાઇટ વી સ્ટેન્ડ ડિવાઇડ વી ફોલ. અમેરિકામાં મોટા અક્ષરે 20-20 ફૂટના અક્ષરે લખેલું છે બાઉન્ડરી ઉપર, તો એ યુનાઇટેડ વી સ્ટેન્ડ ડિવાઇડ વી ફોલ લખે. અને સંપ ત્યાં જમ્પ કહેવત છે, કોમન કહેવત છે, લોક વાયકા છે. સંપ ત્યાં જમ્પ બધા સંભળી બધી એટલી બધી પ્રચલિત છે પણ કોઈ રાખતું જ થોડા મારા મારે એમાં સમજે છે. બસ પણ એમાં નુકસાન છે, દેખાય ઉપરથી દેખાય કે તમે તમારી જીત થઈ પણ હાર છે, ખરેખર હાર. એ સંપ તૂટ્યો એ હાર જ કહેવાય. તો સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે. કડી કળિયુગ, હવે કળિયુગ લેવા જવા નથી, તમારા ઘરમાં જ હોય. સંપ તૂટ્યો એટલે કડી એના કુટુંબ સહિત નિવાસ કરે છે. બધા એના પપ્પા પછી પુત્રો છોકરાઓ પુત્ર ન કહેવાય અને પછી એના છોકરા એના છોકરા બધે કુટુંબ સહિત કડી કુટુંબ સહિત ધામધૂમ કરે, એવી ધમાલ કરી નાખે કે ના પૂછાય. અને દુનિયામાં જોયું બધે જ્યાં સંપ હોય ને પ્રગતિ થતી હોય, પ્રગતિ. અને જ્યાં એક તૂટ્યું તાર તૂટ્યું પડતી થાય ત્યાં દેખાય નહીં, ધીમે ધીમે ધીમે ધીમે સાફ થઈ જાય. તો જો આખી દુનિયામાં વ્યવહારમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં બધે જ દેખાય છે કે સંપ હોય બધી રીતે અને સુખ શાંતિ રહે, બીજી તો અને ઓલામાં ઉદ્વેગ રહે, ઉદ્વેગ રહે મનમાં, એવા વિચારવા જાય શું કરી નાખો એને ઠેકાણે પાડી દઉં એવા વિચાર. આ કોર્ટ કચેરીને કારણ એ જ છે, ધમાલ ધમાલ. પણ સંપીને જો એ મંત્ર હાથમાં આવી જાય ને સંપ, અને મહારાજ કહે સંપ એ ભગવાનનું દૈવત છે, ગોડ્સ પાવર. કુસંપ એ કળિયુગ છે, આઉટ રાઇટ કુસંપ એ કળિયુગ છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે.
જે સંપ હોય આ બધા રિદ્ધિ સિદ્ધિ અને પ્રભુતા, મેઇન થિંગ તો પ્રભુતા રહેશે. રિદ્ધિ સિદ્ધિ રહેશે, રિદ્ધિ સિદ્ધિ એટલે સુખ શાંતિ. હવે રિદ્ધિ સિદ્ધિ એ પદાર્થમાં ના આવે, પણ તમે અંતરમાં ઓલા અબજ રૂપિયા હોય એને શાંતિ ના હોય, તમને શાંતિ હોય એ પ્રભુતા. રિદ્ધિને પ્રભુતા રહે છે. સંપ નથી ત્યાં કડી સહિત, કડી કુટુંબ સહિત વસે. હવે બીજી વાત કહે, પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. પરસ્પર વિરોધ, તમે સંપ રાખો અને સામો ના રાખતો હોય, પણ તો એમાં કાંઈ ગડબડ છે, દેખાતું નથી કાંઈ ગડબડ છે, તો એટલે કંઈક તમારા બોલવા ચાલવામાં કંઈક એવું થઈ જાય એટલે આ પરિણામ આવે. એટલે પરસ્પર વિરોધ, વિરોધ થવો જ ના જોઈએ એવું છે. પરંતુ વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. સમ સુરતભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે. ભગવાનને લાવવા છે, મૂર્તિમાં બધામાં છે ભગવાન, એના નથી. પણ આ મેથડ, આ તરકીબ અજમાવી જેવી છે. સમ સુરત ભાવ, જે શ્રીજી મહારાજે વાત કરી છે, યોગીઓ પણ તો યોગીઓ તો પછી આવ્યા. શ્રીજી મહારાજે વાત, સમ સુરત ભાવ શબ્દો યોગીઓ પણ શ્રીજી મહારાજે વાપર્યા છે. સમ સુરત ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે. ભગવાનને લાવો, ભગવાન 24 કલાક તમારી સાથે છે, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ખૂણામાં આવી કન્ડિશન હોય, ભગવાન તો સાથે જ છે. પછી ક્યાં પ્રશ્ન છે? તારું મારીને પૂજારી જાય એ બધું નથી, ઠીક છે, એ તો રીત રિવાજ છે. પણ અસલી તો 24 કલાક તો ભગવાન તારી પાસે રહે, તો એમાં દયા મર્યાદા સમસુરત ભાવ આ રે, એટલે ભગવાન તારી પાસે જ છે. જ્યાં આ સર્વે નથી, આજે સમસુરત ભાવ દયા મર્યાદા આ સર્વે નથી મારે કહે, ત્યાં ધર્માધિક પણ કથન માત્ર છે. બધા ધર્મ નિયમ પારે બધું કથન માત્ર, હવે કંઈ બરકત પ્રાણ જ ના હોય, ખોરી હોય, હવે જીવ નીકળી જાય, શબ તુલ્ય થઈ એવું છે. એટલે જ્યાં આ ચાર ના હોય, તો મહારાજે કહ્યું કે એ શબ તુલ્ય છે. તમે ધર્મ નિયમ બધા પારો, ગમે પારો, કથન માત્ર છે, કહેવા પૂરતું છે. અસલી હાર તો આ છે. અને દયા મર્યાદા સુરત પણ સંપ છે, ત્યાં જ મોક્ષ છે. આ ચાર છે ત્યાં જ મોક્ષ છે. તમે ખિસ્સામાં લઈને ફરો મોક્ષ, ગમે ત્યાં જાઓ ખરો. આ ચાર વિના, અમે આ ચાર વિના ફાવે તેવી મોઢે વાતો કે, આ ચાર વિના સમ સુરત ભાવ દયા મર્યાદા, આ ચાર વિના ફાવે તેવી મોઢે વાત કરો, એટલે ટોપમાં ટોપ વાત કરો. બધાને બહુ પમાણી જાય એવી વાતો કરે, પણ આ ચાર ના હોય તો મારે કે, આ ચાર વિના ફાવે તેવી મોઢે વાતો કે, ને ગુરુ થઈને પૂજાય. હોય છે બધું, ગુરુ થઈને પૂજાય. તથા ગાદી, તકિયા, વાહન, વસ્ત્ર, ભૂષણ, ધન, ખાન પાન, પૂજા મળતા રહે, પણ તેનો કાંઈ અર્થ નથી. બધું
પ્રાણ જ દેહમાંથી જીવ નીકળી જાય પછી શું રહ્યું? રાજા હોય સિકંદર હોય તો પ્રાણ નીકળી ગયું, પતી ગયું. આકાશમાં ગતિ કરે, હવે આકાશમાં ગતિ કરે અમેરિકાનું પ્રેસિડેન્ટ જોવા આવે, કોણ છે આકાશમાં ગતિ કરે છે? અને આપણે બધાને થાય કે જોવા તો જઈએ કોણ છે કેવો છે, અને બધાને મન થાય. તો મહારાજ શું કહે છે, આકાશમાં ગતિ કરે તો પણ સમસ્રોત ભાવ વગર મોટી આવતી નથી. મારે મૂળ તત્વ પકડી રાખે. આકાશમાં ગતિ કરી લે, વાહ વાહ થઈ જાય, કેટલા બધી આખી દુનિયા જોવા આવે. પણ મહારાજ કાંઈ નહીં, સમસ્રોત ભાવ નથી, કાંઈ નહીં, ચોકડી. આકાશમાં ગતિ કરે તો સમસ્રોત ભાવ વગર મોટી આવતી નથી. એ વિના મોટી છે તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની પેઠી લુપ્ત થઈ જાય. હલો, ચંદ્ર પૂર્ણ ખીલાય, પૂર્ણ કળાએ ખીલે પછી વત પક્ષા ધીમે ધીમે થઈ જાય. એટલે સમ ના હોય એટલે આવી દશા થાય. વડતાલમાં ગોમતી કાંઠે શ્રીહરિ વાસ કરતા કહ્યું, ભગવાન કે સત્પુરુષમાં જ્યાં સુધી જીવ બાંધે નહીં ત્યાં સુધી શાસ્ત્ર ભણે કે હુનર શીખે તો પણ મોક્ષ થાય નહીં. એટલે ભગવાનને સંત આપણે મુખ્ય છે, એ બે ગઈકાલે વાત કરી. એમાં વાત કરી ભગવાન સંત એ સારમાં સારમાં સાર છે. એ સંત મળે એટલે બધું કામ થઈ જાય, સંત ના મળે પછી ગમે એટલું બધું તોળા મારે પણ કાંઈ ના મળે. એટલે આપણે શાસ્ત્રીમાં યોગી અમા પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા છે, એટલે આપણા ભાગ્યનો પાર નથી. આપણે ખબર નથી પડતી કે આપણે શું હાથમાં છે. અરે અબજ રૂપિયા હાથમાં હોય, કરોડ હાથમાં, તો આમ ફરે આમ ફરે. પણ આ ભગવાન સંત મળ્યા છે એના કરતાં જો ભી મોક્ષ અંતિમ લક્ષ જે છે એને પામ્યા છે. પણ આપણે તો આમ જ થાય. જો આપણે કઈ વસ્તુ હાથમાં છે ભગવાન સન એ, એટલે એને જે આ વાત સમજાઈ હોય, આઠે પોર 24 કલાક એને કેફમાં રહે. સહજાનંદ સ્વામી મહારાજની

Si somminerà il Bhagwani Jai. Mukta Muni ke Sri Hari kehta ke manushtan pamine chakravarti raj mare pan Bhagwan no das na thai to tena dukhno ant avto nathi. Sriji Maharaj vat kare che tena dukhno ant avto nathi. આપણને એવો કંઈ અનુભવ થતો નથી. આપણે તો જેમ પૈસા મળે વધારે આનંદ થાય. ઓહો, ચિંતામણી મળી એવો ભાવ થાય. પણ મહારાજ જો આધ્યાત્મિક દિશાએ વરે અને આપણને જ્ઞાન હોય, આ બધું અજ્ઞાનનું કારણ છે. પણ જ્ઞાન હોય તો આપણને સ્પષ્ટ જણાય અને થોડો વિચાર કરવો પડે. આ અધ્યાત્મને આ ક્ષેત્ર અધ્યાત્મ બધું પોઝિટિવ, બધું સહી શીખવાવાળું અને બીજો આપણે જે અભાવ ગુણમાં પડે બધું એ બધી અવારાઈ કરે, એમાં મહારાજ ફાવતું નથી. અને કોઈ પણ પરોક્ષના સંતો મહાત્માઓ બધાએ સવરાઈ કરી છે અને એક અખંડ સુખી રહ્યા છે. મુક્તમની કે શેરી કહેતા કે મનુષ્યતન પામીને ચક્રવર્તી રાજ મળે. ચક્રવર્તી આખા દુનિયાનું રાજ. ચક્રવર્તી રાજ તો એની અત્યારે કલ્પના ના થાય. ચક્રવર્તી આપણે બને રાજ મળે ચક્રવર્તી. પણ જો ભગવાનનો દાસ ના થાય, પણ જો ભગવાનનો દાસ ના થાય તો તેના દુઃખનો અંત આવતો નથી. હવે આપણને છાંટોય અનુભવ થતો નથી. આપણે તો જેમ રિદ્ધિ સિદ્ધિ આ લોકનો બધી પ્રાપ્તિ થાય તેમ ભલે ઉપરથી કહેતો હોય નાશન છે આમ છે, પણ અંદર ખાને તો એને કેફ રહે કે મારી પાસે પૈસા છે આમ છે તેમ છે. પણ મહારાજે કહ્યું કે ત્યાં દુઃખનો અંત આવતો નથી. એટલે આ વાત વિચારવા જેવી છે, કેવી રીતે દુઃખનો અંત આવતો નથી. કાર્યાણીમાં શ્રીજરી વાત કરતા કહ્યું, આંખમાં સેવાનો ગુણ વસી, આંખમાં સેવાનો ગુણ વસી જાય પછી તેના દુર્ગુણ કે અવગુણ નજરમાં આવતા નથી. આપણે જો તમને સેવા ગમે ગમતી હોય, સેવા કરવી ગમતી હોય, સેવા ખાલી ઉપર ઉપરથી નહીં અંતરથી, એમાં તમને ખરેખર જેમ પૂરો એકાંતિક ભક્તોએ આવું જ માગ્યું છે, સેવાનું જ માગ્યું છે. આંખમાં સેવાનો ગુણ વસી જાય પછી તેના દુર્ગુણ કે અવગુણ નજરમાં આવતા નથી. જે કોઈ વ્યક્તિ હોય, ભક્ત હોય, એનો જે મનમાં વસી જાય કે આ ખરેખર ગુણભાવી છે, ગુણગ્રહણ કરનાર છે, એ બધું હોય તો એના અવગુણને દોષ દેખાતા નથી. આપણને પણ થાય, જો આપણે બધા વિચાર કરીએ કે જે વ્યક્તિનો આપણને ગુણ હોય એના અવગુણનો વિચાર આવે જ નહીં. પણ જે આવે
તો એમાં કંઈ બેકારી લાગે છે. નહીં તો એટલે ટૂંકમાં આપણે આ સત્સંગમાં બધા તો ગુણ લેવાની વાત હોય. ગઢપુરમાં પ્રાગજી પુરાણી પાસે મહાભારતનું શાંતિ પર વંચાઈને શ્રીએ વાત કરતાં કહ્યું, ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. આ લાઈન પકડવી આપણે ભગવાન, ભગવાનનો દાસ થાય, ભગવાનનો દાસ, બીજા કોઈનો દાસ નહીં પણ ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ થાય, સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રે શ્રી મહારાજે તો એનું નામ કાઢી નાખ્યું. જો ભગવાન હરિભક્તના દાસ ના થાય, સંતના દાસ ના થાય તો કીટમાં વાસ કરે, એટલે ભગવાનની દ્રષ્ટિ એવી છે કે એને કચરો ગણે, ભગવાન દાસ ના થાય. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય. જો આપણે આ સારામાં સારી વસ્તુ છે આપણે દાસના દાસ થવું, એમાં કોઈ એવી સલામતી ગેરંટીડ, એમાં કોઈ પ્રશ્ન જ ના રહે. દાસના દાસ થયો તો બધે ડંકો જ વાગે જ્યાં થાય. અને બધાને બીજાને પણ અનુભવ થાય, દાસ તો દાસ થાય બીજાને પણ અનુભવ થાય કે આ વ્યક્તિ આ હરિભક્ત છે, આપણે કામનો છે. ભગવાનનો દાસ તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસપણું મળે છે. જો એ દાસપણું ભાજી બુરા નથી, અહીંથી ઊંચકી નહીં આ મૂકી દે, એની સાધના કરવી પડે. અને મહારાજે કહ્યું કે બીજી વાત, મહારાજે કહે દાસપણનો અભ્યાસ નિત્ય રાખો, દાસપણનો અભ્યાસ નિત્ય રાખો. બધી મોટી મોટી વાત કરીએ છે પણ આ મર્મ અહીંયા છે, આમાં બધું આવી જાય છે. એટલે ટૂંકમાં હંમેશા દાસ પણ ઈચ્છું અને એ ઈચ્છા તો બધું આવી ગયું. તમે મોટી ઈચ્છો અને માન મર્દવા માટે પ્રયત્ન કરો તો એ ખોટી લાઈન છે, એમાં દુઃખ જ આવે. દાસાનો દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. આપણે આ લાઈન પકડવાની છે, બી બધી વાત કરીએ પણ જો આ ના આવે તો આ સત્સંગ મળ્યો છે તો આ જન્મ વ્યર્થ જાય અને ધક્કા મ જાય. આવા ભગવાનને આવા સંત મળ્યા એમાં બધું સારું જ ઈચ્છું, કોઈનો અભાવ ગુના પડવું જ નહીં. અને આ તો મહારાજની પ્રાપ્તિ એટલે કેટલી મોટી પ્રાપ્તિ. અબજો રૂપિયામાં ગણીએ તો અબજો રૂપિયાની પ્રાપ્તિ, એને તુલે કોઈ આવે નહીં. ગુણાતીતાન સ્વામી મહારાજે એ તો આટલા મોટા છે, સર્વથી શ્રીજી મહારાજને એક બાજુ મૂકે તો ગુણાતીત જ બધા
પણ તોય આટલા મોટા છે, પણ તોય દાસ દાસ પણ એમાં ભારો ભાર છે. ચિંતામણી ચિંતામણી પારસમણી કે કલ્પવૃક્ષ, તેના કરતાં પણ દાસપદ ઊંચું છે. આ બધું વિચાર માગી લે છે એમને, આપણે લોલે લોલ ચાલતું રહે કામ ના થાય. સત્સંગ મળ્યો છે, કોઈ પણ મોટી વસ્તુ મળે તો એના એમના વિચારો જ આવે આપણને. તો આ ભગવાન જેવા મળ્યા છે, પણ તેનો કોઈ વિચાર જ આવતો નથી. બસ બીજા સામાન્ય ગુણો છે એના ભેગા ગણાઈ જાય છે. ચિંતામણી પાંચમણી કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષર મુક્તો કે રાધા રમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામે છે. આ બધા મોટા મોટા ભક્તો બધા એ દાસપણાથી જ એમની મોટપ સ્થપાઈ છે અને રહે છે અને રહેવાનું છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે, બીજી જબરી વાત આવી. મારા કે ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ, કોટી કલ્પ એટલે પહાડની કેટલી સેવા કરે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે. આ એક ખાય છે, હું ખાય છે, એમાં શું ફેર પડે? એવું સરખાપણી જો ગુણાધિતાન સ્વામી પણ કહું કે સત્સંગમાં બરોબરિયાપણું રાખવું નહીં. બરોબરિયા આવે મોટી ખોટ છે, મોટી ખોટ છે. પણ આપણે સામાન્ય રીતે લઈએ છીએ એ પત્થર મળે, હું એ પત્થર મળે, બસ એવું બરોબરિયાપણું આવવા ન દઉં. કોઈને કોઈને દબાવવાની વાત ના આવી. પોતે દબાય તો ભગવાનના જેવા ગુણાય, પણ પોતે બીજાને દબાવે મારા જરાય ગમતું નથી, જરાય ગમતું નથી. ચિંતામણી પારસમણી કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષર મુક્તો કે રાધા રમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબર ભણવા ન દે. દાસના દાસ દાસના દાસનો દાસ થઈ રહે. સત્સંગમાં તાય કચરાઈ જવાનું, તાય અભિમાન જરાય રાખો, લેશ માત્ર હું છું જ નહીં, સત્સંગ ચંડ જ છું એવું મારે તો કામ થાય. દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીજી તેને દાસની પદવી આપે છે. દાસ પદવી પરથી પર પદવી છે, જે આ સમજવું પડે. હવે ઉપર ઉપરથી કાંઈ ના સમજાય, કાંઈ હાથમાં આવે નહીં. અને આ શ્રીજી મહારાજ ભગવાન જેવા ભગવાન મળ્યા, સર્વોપરી ભગવાન મળ્યા, એમાં કાંઈ ચાંચ ખૂંચે નહીં. તો સત્સંગ કરો, આ જરા મહારાજના વચનો વિચારવા પડે. સદાનંદ સ્વામી મહારાજની જય.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રમાં શ્રદ્ધા કઈ છે પણ તેમાં કેટલાક ભેદ છે. રાજસી, તામસી ને સાત્વિકી તે ગઢ કોઠા કરાવે છે, ઇત્યાદિ અનેક કામ કરે તે શ્રદ્ધા કહેવાય. પણ તે શા કામની? બધી શ્રદ્ધા કઈ છે તે શા કામની? સ્વામી કહ્યું, માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહીં, માટે સત્પુરુષ અધિક છે. સ્વામી ફરી ફરીને આ વાત કહેવા માટે, શ્રદ્ધા તો બધી અનેક પ્રકારની છે, એ બધું ઘર કોઠા કરાવે અને બધું એ શ્રદ્ધાપૂર્વક બધા મંડે કરે. પણ એ શા કામની? એ શ્રદ્ધા શા કામની? સત્પુરુષમાં હિત થાય એ શ્રદ્ધા કામની છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેઓ બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેઓ બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેઓ પોતાના દોષ ટાળવાનો હોય, તો કાંઈ કસર રહે જ નહીં. જો આ વાત સમજાઈ હોય, કાંઈ કસર રહે નહીં એ વાત સમજાઈ હોય તો સવરું પડે આ બધું, નહીં તો અવરું પડે, અવરાઈ કરે. જો બીજાને સમજાવવાનો આગ્રહ છે તો પોતાને સમજવાનો હોય. જે એ આપણે બીજાને ઉપદેશ આપવામાં કળેધાર પ્રવચન હોય, બધું હોય, તો બીજાને ઉપદેશ આપવા માટે જ પ્રયત્ન હોય, અને એ મારા જેવું સમજે તો ઠીક એવું પણ હોય. પણ એ બધી સ્વામી કહ્યું કે બરાબર નથી. જો બીજાને સમજાવવાનો આગ્રહ છે તો પોતાને સમજવાનો હોય તો કામ થઈ જાય, બધી કસર માત્ર નીકળી જાય. નહીં તો બીજાને માથે ટોપલો ઢાળે એ કામમાં ના આવે. પણ મોટા ભાગે એવું જ હોય છે, આ બીજાને સમજાવવાનો આગ્રહ હોય અને કેટલું મંડી પડે બીજાને સમજાવવાનો આગ્રહ, અઢળક એ બહુ જાણપણું હોય તો જ આ વાત ઉપર આવે, નહીં તો ચાલ્યું જ જાય. બીજાને સમજાવવાને આગ્રહ, ઘણું બધું આગ્રહ હોય, તે એવું પોતાને સમજવાનું હોય તો કામ થઈ જાય. એવું બીજાને સમજાવવાનો આગ્રહ હોય, એવું પોતાને સમજવાનું હોય તો કામ થઈ જાય. પણ એવું બનતું નથી. એવો પોતાને સમજવાનો આગ્રહ, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, દોષમાં તો એ ઊંડે ઊંડે ઉતર્યા જ કરે, ક્યાંથી શું કર્યું, કેમ કર્યું, આવું કર્યું, એવો મંડો જ રહે. પણ એવો પોતા માટે મંડે, જો પોતાનો દોષ હોય, પોતાના દોષો હોય તો એવી ચાળ હોય, અને ઊંડો ઊંડો ઉતરે કે આ મને શા માટે આવું ગુનાયો, કેમ આવ્યો, બધું એવી રીતે મંડે તો કામ થાય. તો સ્વામી કહે કાંઈ કસર રહે નહીં. જો આ વાત સમજવા જેવી છે, જો આટલી જ વાતમાં જો બીજાનો સમજવાનો આગ્રહ હોય પોતાને સમજવાનો હોય, જે બીજાને દોષ જોવાનો આગ્રહ પોતાનો દોષ જોવાનો આગ્રહ, બસ આટલું જ સમજવે તો કાંઈ કસર રહે જ નહીં. જો આ વાત સમજાઈ હોય, આપણે કસર કાઢવી છે, રાખવી નથી, અને એ તો છે જ, એ મોક્ષને માર્ગે આ બહુ કામનું છે, તે આપણે આવી સમજણ કરીએ તો બધું કામ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે,
શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ એમ છે જી, મોટા રાજી થાય તો સરળ કામ થાય છે જ, એ મોટા રાજી થાય. અને આપણે આ મોક્ષ માર્ગે તો આ જ બધું આ જ કામમાં આવે છે, મોટા રાજી થાય, મોટા રાજી કરે, એ અનેક પ્રકારે રાજી થાય છે. પણ એમાં નિષ્ઠા પ્રવર્તવામાં, નિષ્ઠા કરવી, નિષ્ઠા પ્રવર્તવી, એમાં બહુ રાજીપો હોય. રાજીપો બધામાં છે, આપણે જે કરીએ રાજીપો થાય, એક ક્રિયા કરીએ રાજી કરાવતા હોય રાજી થાય. પણ નિષ્ઠા પ્રવર્તવામાં, નિષ્ઠા કરવામાં, એમાં બહુ રાજીપો છે. સ્વામિનારાયણ રે સ્વામી વાત કરી રહી, શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ છે જે, મોટા રાજી થાય તો સરળ કામ થાય. તે રાજી થયાનો ઉપાય ચાર છે, તેની વિકતિ છે. એક તો એને કંઈ પદાર્થ જોઈતું હોય તે આપવું. અમે કપડવાળી માતા અને સાંજે બધી ગોષ્ઠી બધા કરતા હતા. સાંજે છેલ્લો પીરિયડ બધા ગોષ્ઠી કરતા હતા. અને મોટા મોટા અર્જુન કાકા હોય, હર્ષદભાઈ હોય, અને બધા મોટા મોટા બેઠા હોય, મોટા સ્વામી હોય, બધા ગોષ્ઠી કરતા. તે વખતે યોગી બાપા નીકળ્યા અને લઘુ પાણી કરવા જતા હતા તો બધા યુવકો દોડી ગયા સ્વામી પાસે. તો સ્વામીએ આ વાત કરી સ્વામી કે સત્પુરુષને કંઈ જોઈતું હોય તો બધું પડતું મૂકીને બધું આપણે દોડી જવું અને એમને રાજી કરવા, એ રીતે રાજી કરવું. તો આપણે આ પછી થાય છે એમ નહીં, તરત જ દોડી જવું અને એમને જે જોઈતું હોય એ રીતે કરવું. તે રાજી થયાનો ઉપાય ચાર છે, તેની વિકતિ છે. એક તો એને કંઈ પદાર્થ જોઈતું હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો. હવે પોતાના દેહની સેવા કરીએ તો કેટલાના હાથમાં આવે, એ તો જે બે ચાર હોય એ જ હાથ. પણ બીજી વાત સમી ગઈ, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, એ તો થઈ શકે. એનો અટંટાઈ રાખવી નહીં, દીનપણું રાખવું અને સદાય ગરજ્યું રહેવું, એ રીતે વાત કરીએ. તો ત્રીજું તેની આગળ હાથ જોડીને વિનય કરવો, એ વિનય બહુ મોટી વાત છે. એટલે એ સત્પુરુષને સમજ્યો હોય તો જ આ વિનય થઈ શકે. ને ચોથું એની એની વૃત્તિ, એની વૃત્તિને તો બધું આવી ગયું. સત્પુરુષને શું કરાવવું છે તેનો સ્પષ્ટ ખ્યાલ કોઈના કયા સિવાય આવે, એવો આંતરિક ભાવ ને તે મુજબ પોતે વર્તે, તેને અનુવૃત્તિ પાડનાર કહેવાય. એને પોતાની આપસૂજ આપે, એને કાંઈ જોઈતું હોય કાંઈ પણ એ પ્રમાણે વર્તે. સત્પુરુષને શું કરાવવું છે તેનો સ્પષ્ટ ખ્યાલ કોઈના કયા સિવાય આવે, એવો આંતરિક ભાવ અને તે મુજબ પોતે વર્તે, તેને વૃત્તિ પાડનાર કહેવાય. હંસે ગુરુ મય ભક્ત્યા અનુવૃત્ત્યા. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આપણને મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને નાની માની નથી. આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. એમાં શંકા કરે, કેમ આમ બોલ્યા, કેમ આમ કર્યું, એટલે તરત આજ્ઞા
પાળી નથી, તરત જ રાજી. કેમ જે આપણને સૂજે નહીં ને બુદ્ધિ પણ પહોંચે નહીં, તે મહારાજને ને મોટા સાધુને પૂર્વા પર સૂજે પણ તે જીવને મનાય નહીં. એટલે આપણે આજ્ઞા પાડવાની, તરત જ આજ્ઞા પાડવાની. આપણે સૂજે કે ના સૂજે પણ આજ્ઞા પાડી મેં, એમાં ઘણો લાભ છે. પછી સૂજાય પછી વાંધો નહીં, પણ તે વખતે હા ના હા ના કરતા રહીએ તો બધું ટાણું ચૂકી જઈએ. સદાનંદ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. માનકુવામાં શ્રીની વાત કરતા કહું, પ્રથમ અમારું અંગ કહીએ. મહારાજ આપણી રીતે વર્તે છે એટલે અમારું અંગ કહીએ. એમાં પછી એમને તો ક્યાં અંગ છે, એ તો ભગવાન છે. પણ મનુષ્ય રૂપે વર્તે છે એટલે મહારાજે કહ્યું કે પહેલાં પ્રથમ અમારું અંગ કહીએ, પછી બીજા વાત કરજો. નહીં તો બીજા શરૂઆત કરે તો કંઈનું કંઈ અંગ બહાર જતો રહે. એટલે મહારાજે કહ્યું પહેલાં અમારું અંગ કહીએ, એટલે ચેનલ બાંધી આપી. આ ચેનલમાં રહીને તમે બધું કામ કરજો. પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આપણે થાય છે કોક હરિભક્તને વિશે જે હેત હોય એના માટે થાય, બાકી બીજાને તો શું શું આવ જાઓ. પણ મારે અમને હરિભક્તને જોઈને અતિ ઉમંગ થાય છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આ ભગવાન છે અને તો એમને આપણા માટે કેટલું બધું હેત છે, કેટલું બધું લગની છે. આપણે એમ નહીં ભગવાન એટલે આમ થઈને રહે, ભગવાન એ દાસના દાસ થઈને રહે છે. અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. કોઈને આપણે જતા હોઈએ ને, આપણે ગાડીમાં કારમાં બસમાં જતા હોઈએ અને કોઈ દુર્ગંધ આવતી હોય, એક સેકન્ડ રહે પછી નોર્મલ થઈએ, એટલે એવી દુર્ગંધ. તો મહારાજે કહ્યું કે અમને હરી કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે, જરાક દેખાઈ જાય, બહુ આમ વૃત્તિ ખોંચીને તાકી તાકીને જોયે હોય નહીં, જરાક. ભગવાન છે, અમારે કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યાં અમારા અંતરમાં બહુ દુઃખ થાય. આપણે કદાચ કોઈને માટે હોય થાય પણ અંતરમાં બહુ દુઃખ થાય છે. મહારાજે કેટલું બધું આપણા માટે હેત છે, પ્રીત છે ત્યાં આવું. અને મહારાજ કહે છે એ સાચું છે, એ દમ ને દોડ નથી. મહારાજે કહ્યું કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યાં અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણે જરાય દુઃખ થાય છે કોઈના દોષ, અરે ભારોભાર આમ પિલોરી કાચ લઈને જોઈએ આમ અને તો દુઃખ થતું નથી. તો મહારાજે કોઈનો દોષ અમારે જરાક દેખાઈ જાય અને તો અમને બહુ દુઃખ થાય છે, અંતર બહુ દુઃખ થાય છે. તો જો મહારાજ આપણને
પોતાના અંગથી પોતાના અંગ કહીને આપણને શીખવે છે કે તમારે પણ હરિભક્તે આવી રીતે રહેવું અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાની? જેનો દોષ દેખાઈ જાય એને રાજી કરીએ તો અંતરમાં શાંતિ થાય. ભાઈ આવું કાંઈ થતું નથી આવું આમાં. તો મહારાજ કહ્યું કે આવી રીતે તમારે કરવું જ પડશે. આ સત્સંગમાં સુખ લેવું હોય, અક્ષરધામમાં બેસવું હોય તો મહારાજનો સંબંધ થયો તો અક્ષરધામમાં બેસી ગયા છે. પણ હવે સ્વભાવ નડે છે, સ્વભાવને દોષો નડે છે, એ આપણને ઊંચા નીચા કરી નાખે છે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. આપણે કઈ રીતે જઈએ આ જોયા એક એકથી ઉતરતા છે. આપણે એવી રીતે જોઈએ. મારે કે હરિભક્ત અમે જોઈએ એક એકથી ઉત્તમ છે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. ગુણેથી એમને એમ નહીં, પૈસા કે ધનમાલને ગીરતી હોય એનાથી નહીં, ગુણે કરીને સત્સંગના ગુણ હોય એમાં એ જોઈને મહારાજે કહ્યું કે અમે એક સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે. મારા સેવા કરે પણ હરિભક્તની સેવા જે દિવસે બની આવે, કોઈને પાણી પાયું હોય, આ કર્યું હોય, આમ તો એ સેવા કરે. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે તે દિવસે અતિ આનંદ રહે છે. લો, આપણે સેવા કરી નાખી, પતી ગયું. મહારાજ કહે કે એમાં સુખમાં અતિ આનંદ આવે છે. કોઈને અમારી સેવા કોઈએ ગ્રહણ કરી અતિ આનંદ થાય છે. આ કેવું કહેવાય? ભગવાનને જો મહારાજે કહ્યું કે કોઈ અમારી સાથે હેત પ્રીત કરે છે તો અમારે એની સાથે કરોડ ઘણી પ્રીત થાય છે. એટલે આવી રીતે બધું ટોટલ મારીએ તો કરોડો ઘણી પ્રીતિ થઈ કહેવાય. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. થોડું દુઃખ નહીં, કોઈ હરિભક્તની સેવા ના થઈ હોય તો અમારા અંતર અપાર દુઃખ થાય. આપણે જરાય દુઃખ થતું નથી. આ લાઈનમાં આવી ગઈ તો સેવા કહી નાખીએ, ભલે એવી એ રીતે રહીએ. તો જો મહારાજને આપણા માટે કેટલું બધું લાગણી છે, કેટલું બધું હેત પ્રીત છે, આપણા મય થઈ ગયા છે. ભગવાન આ વાક્ય વાંચતા મને લાગ્યું ભગવાન આપણા મય થઈ ગયા છે. એમનું અસ્તિત્વ રહ્યું જ નથી એવી રીતે આપણને થાય. પછી બીજી રીતે વાત કરે મારા, જે આપણે બધે આપણા બધામાં આ અંગ છે એટલે આપણે આ બધું સાવધાન રહીને કાળવું ન છે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, એક હરિભક્ત જોઈને બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. ભગવાનને આપણો આટલું પ્રેત પ્રીત હોય તો ક્યાંથી અભાવ આવે? પણ મહારાજ કહે કે એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે, બધી રીતે દબાવે એ રીતે. તો મહારાજ કહે કે તેનો તરત અંતરમાં અભાવ આવે છે. તરત ઇન્સ્ટન્ટ કોફી કહે
ઓલા ડાયરેક્ટ જગમાંથી કોફી જ આવે, ચા આવે, જે હોય મારે કે ઇન્સ્ટન્ટ તરત અભાવે છે, વાર લાગતી નથી. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરીએ ત્યાં અંતરમાં સુખ થાય છે. તેનો તિરસ્કાર, ભગવાન આટલો તો હે થાય, કોઈ દિવસ તિરસ્કાર કરે નહીં. પણ મારે કે આવો હોય જે બીજાને દબાવે અને આવી રીતે હેરાન કરે અને પોતે સુપ્રીમ માને, પોતાને અધિક માને, એ મારા જે એવા લક્ષણ જોઈને એનો તરત અભાવ હોય છે. અને એને અપમાન કરીને વળીએ અને તો શાંતિ થાય કે બરાબર થયું છે. તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ ત્યાં અંતરમાં સુખ થાય છે. અમારે બાળપણથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહેજે રહે છે. ગરીબ બધી વાતે ગરીબ, મૂર્તો જ્ઞાન ગરીબી, કે જે સમર્થ હોય, બદલો લેવા સમર્થ હોય તો એ જ્ઞાને કહીને પોતે સહન કરે, શાંતિ રાખે, એની વાત છે. બરોબરી આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી. અહીં બરોબરી ગુણાતીતાની સાથે વાત કરી કે આપણને આ સત્સંગમાં બરોબરી આપણું રાખવું નહીં, અને બરોબરી આ થાય એ મોટી ખોટ છે. સત્સંગ એટલે બધાને આપણે આદર થકી મોટા માનવા, મોટા માનવા, આપણે ન્યૂન રહેવું તો મારા ગમે. આ સત્સંગની રીત છે, એ રીતે રહે, ખરેખરો સત્સંગ થાય ત્યારે આવી રીતે રહેવાય. બે જણ ઝઘડતા હોય તે દેખી અંદર ભાવ થતો નથી. હવે મારા કે અમે કેવા હરિભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. સેવા તો બધા કરે છે, બધા હોલસોલ, પણ કેવા હરિભક્તની સેવા અમને ગમે છે એ વાત મહારાજ કરે છે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય. પહેલાં તો બીતો હોય, રખે કોઈનો દ્રોહ થઈ જાય એવી રીતે એમ અંતરમાં અતિશય ડરતો રહે, અતિશય ડરતો રહે. કોઈનો અપરાધ થઈ જાય, એકવાર મહારાજ સભામાં બેઠા હતા અને એમને જવાનું થયું કંઈ, તો જતા હતા તે એક બાળકને જરાક ઠેસ વાગી, જરાક. પછી મહારાજ વર્તા, તે વખતે તો કામ હશે, પછી વર્તા આવ્યા, એ બાળકને ઉંચકી લીધા, મારા ખોરામાં રાખ્યા અને અને એની સેવા કરી, આ રીતે એને રાજી કર્યા. જો જરાક ઠેસ વાગી અને આપણે તો વચ્ચે બેઠા તો ભાન નથી પડતી. આપણે ના હોઈએ તો આ બાજુ બેઠો તો લાત મારીને જતા રહી. મહારાજ કેટલી બધી એ હરિભક્તો માટે ખરેખર મહારાજ આટલે આટલું બધું રાખે છે. એટલે આપણે ભગવાન માટે કરુણ, પ્રમુખ સ્વામી એવા સંત છે, એમના માટે કર આ દ્વિશતાબ્દી મારો ડંકો. સેવા સેવા સેવા સેવા પર બીજી કંઈ વાત નહીં, સાથે સેવા ઝડપીને લઈ લેવી. આવા સંત છે એટલે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ ક્યારે ટાઈમ મળે અભાવ ગુણની વાત કરવાનો,
સમય ક્યારે બને, રાત દિવસ ગુણ ગાયા કરે, અને એક દિવસ નહીં ગુણ ગાયા કરે એટલે ચાલુ જ, રોજ હંમેશા ગુણ ગાયા જ કરે. બે જ વાત, અને હરિભક્તનો ધ્રુવ થઈ જાય, રખે રખે ધ્રુવ થઈ જાય એટલું એવું અતિશય ડરતું રહે, અને હરિભક્તના ગુણ ગાયા જ કરે. ભગવાનના ગુણ નહીં, હરિભક્તના, હરિભક્તના ગુણ ગાયા કરે. ભગવાનની તો વાત ક્યાંય રહી, એ મંત્રમાંથી ડરતો રહે, રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા મૈચ્છાતી ઠરે છે. આવા ભક્તો હોય, આ બે લક્ષણ હોય મુખ્ય.

0: એમને. પણ મહારાજ એ ગણતા નથી. મહારાજ શું કહ્યું છે, ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. એક ઇંચ ખસવાનો, એક દોરો ખસવાની, તમે જ્યાં બેઠા હોય ત્યાં જ બેસી રહો, પણ હરિભક્તના ગુણ ગાયા કરો. ભગવાનની અતિશય સેવા થઈ ગઈ એમ ભગવાન માની લે છે. તો એવું કાંઈ નથી કે ભગવાનની પાસે અમારે તો 1000 સાધુ છે, કેટલી બસ જોઈએ, અને ભગવાનની પાસે લાઈન લાગે. ભાઈ મહારાજ એવું કહેતા નથી. મહારાજ આપે રીત બતાવી કે હરિભક્તના ગુણ ગાયા કરો. ભગવાન સતની વાત જ નથી, હરિભક્તના ગુણ ગાયા કરો તો મહારાજ અતિશય રાજી થાય છે, ભલે અમારી સેવા ના કરતો હોય. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, સેવા કરે, લાઈનમાં આવતો તો સેવા કરે પણ ભક્તોનો અવગુણ ગાયા કરે, એ બને છે? આપણે બને છે, આપણે સેવા કરીએ પણ હરિભક્ત લાયક નથી, એવા માર્ગ બાદ બાકી કરીએ છે, માર્ગ મૂકીએ છે. મારે એ વાત થઈ ગઈ. કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીનું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. અતિશય ડર, મારને ધ્રુજાવા હોય તો આવું કરું, મહારાજને ધ્રુજાવા હોય તો આવી રીતે કરે. આવી રીતે બીજાના અવગુણ જોવા પર સ્થાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. એટલું જ નહીં, એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર જેવી સમી લાગે છે. કેટલું બધું કહેવાય, ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, ભલે રોજ નવી નવી શ્રદ્ધાથી સેવા કરે, બધું નવું નવું, બધું નવું નવું હોય એમ પણ મહારાજ કહું, ભલે નિત્ય નવી નવી શ્રદ્ધા સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે, ઊંધું થાય, વધવાને બદલે ઘટતો જાય છે. કોણ કેવી રીતે અને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ. અમે કોઈનું અહિત કરતા નથી, પણ સૌ પોતપોતાની રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. એટલે ભાઈ સેવાની વાત આવી રીતે કરી, બેસ્ટમાં બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમ. તમે જ્યાં હો ત્યાં, રાત કે દિવસ કે, પણ હરિભક્તો ગુણ ગાયા કરો, બસ બધું આવી ગયું. સદાન સાહેબ મારા
1: રે વધી રે ગુરુ.

0: गुरु बिन कौन बतावे वाट, बड़ा विकट है यमगाट। कविवर संत कबीर पोते समझावे छे के जरे जीवन में अंतकाळ आवे छे, ए अंतकाळ बहुज विकट होय छे। ए वक्त जे सामे यमनो गाठ आपण माटे उपस्थित थाय ત્યારે આપને સાચો માર્ગ કોણ બતાવે? ગુરુ બિને કોણ બતાવે બાટ, બડા વિકટ હે યમઘાટ। આપણા માટે તો જન્મ જન્મનું જે યમઘાટ છે એમાંથી આપને ઉગાડનારા એક એવા સાચા ગુરુ મળી ગયા છે। એટલા માટે તો આપણે સાચા અર્થમાં એ અતિમૃત્યુને પામી શક્યા છે, એવા સાચા આપણે ગુરુ મળ્યા છે। જન્મ જન્મનું જે ત્રિવિધ તાપ, કંકાસ, ક્લેશ, કજો, અહમ, મમત્વ, અજ્ઞાન, અવિદ્યા, દોષ, પ્રકૃતિ, સ્વભાવ, એ બધામાંથી આપણે ઉગારીને આપણો છેલ્લો જન્મ કરાવી શકે એવા ગુરુ આપણે પ્રાપ્ત થયા છે। એટલા માટે એ સાચા અર્થમાં આપણી વિદ્યા બન્યા છે। વિદ્યા અમૃતમ અશ્નુતે, વિદ્યાથી જ આપણે અમરત્વને પામી શકીએ છીએ। વિદ્યાથી જ એટલે કે જ્ઞાનથી જ આપણું જીવન આત્યંતિક મોક્ષ આપણે સાધી શકીએ છીએ। સ્વામી શ્રી 87 સાલમાં વિદ્યાનગર હતા અને એ વખતે એક દિવસની શિક્ષાપત્રીની પારાયણ દયાભાઈ ગજના ઘરે થઈ હતી। સ્વામી શ્રી 83 સાલમાં એમના ઘરે પધારવાના હતા સુંદલપુરાથી, પણ એ જ વખતે એમને હાર્ટએટેકનો પ્રસંગ આખો બન્યો। સ્વામીશ્રીને તાત્કાલિક બરોડા આવવા પડ્યું। સ્વામીશ્રીને મનમાં રંજ થઈ ગયો હતો કે આપણી હાજરીમાં આ દયાભાઈ ગજના ઘરે શિક્ષાપતિની પારાયણ રહી ગઈ, એટલે એક દિવસ માટે પણ સ્વામીશ્રી એમના ઘરે પોતે જાય છે અને સ્વામીશ્રી પોતે આશીર્વાદ આપી રહ્યા હતા। એ જ વખતે સામે શાસ્ત્રી મેદાનમાં એક ક્રિકેટ મેચ ચાલતી હતી, એટલે જુવાનીઓ બધા કોલેજના છોકરાઓ ક્રિકેટ મેચ રમતા હતા અને આ બાજુ સ્વામી પોતે આશીર્વાદ આપે, કોઈ વાત કરતું હોય ને સ્વામી અવાજ થતો હોય મજા ના આવે ને, શાંતિ હોય તો મજા આવે। સ્વામીજી પૂછે કે આ શું શોરબકોર થાય છે? એટલે હરિભક્તે કીધું સ્વામી સામે ક્રિકેટ મેચ ચાલે છે, બાકી આટલો બધો અવાજ? એટલે સંતોએ કીધું કે સ્વામી આજે ફાઇનલ મેચ ચાલે છે, ક્રિકેટ મેચ તો છે એમાં કોલેજના જુવાનિયા, એમાં આજે ફાઇનલ ચાલે છે। સ્વામી કે ત્યાં ફાઇનલ ચાલે છે પણ અહીંયા પણ આપણી ફાઇનલ ચાલે છે, આપણો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, માટે બરાબર કથામાં બધા ધ્યાન આપજો। સ્વામી છે ત્યાં એ વાત કરી કે એ લોકોનો દાવ તો જન્મો જન્મ ચાલશે પણ આ વખતે આપણી છેલ્લી રમત આપણે રમી લેવી છે, છેલ્લો જન્મ કરી લેવો છે। આપને એવા ગુરુ મળ્યા છે કે આપણો છેલ્લો જન્મ થઈ શકે, આપણો હાથ જાલીને અક્ષરધામમાં બેસાડી શકે એવા સમર્થ ગુરુ હરિ આપને મળ્યા છે। અક્ષરનો સાથ મળે તો ધામ મને લાગે છેટું, હરિને દવે પણ કીધું કે જ્યારે આપણે અક્ષરરૂપ એવા ગુરુ મળે ત્યારે આપણા માટે અક્ષરધામી હાથ વેતર છે। માટે સાચા અર્થમાં આપણી વિદ્યા એ ગુરુ બન્યા છે, એટલા માટે એવા વિદ્યા સ્વરૂપ ગુરુને આપણે પ્રણામ કરીને આપણે હવે આગળ વધીએ છીએ। હવે આવે છે દ્રવિણમ। દ્રવિણમ એટલે ધન, પૈસો। સ્વામીશ્રીએ આપણા યથાર્થ સ્વરૂપમાં ધન બન્યા છે એ સમજતા પહેલા આપણે સમજીએ કે યથાર્થ અર્થમાં અર્થ એટલે શું, પૈસો એટલે શું। પૈસો એટલે કહેવાય છે કે જગતનો બહિર પ્રાણ, જેમ આપણો શરીરમાં અત્યારે પ્રાણ છે તો બધો જ વ્યવહાર શક્ય બને છે, હાથ પગ બધું જ હોય, પણ જો આપણા અંતરમાંથી પ્રાણ ખેંચી લેવામાં આવે તો ક્યાં આપણે કરી શકીએ? એમ જગતમાં બધો જ વ્યવહાર શક્ય બને છે આ પૈસાથી। જગતમાં જેનું ચાલક બળ કહેવાય છે એ ધન છે. ઇંગ્લિશમાં કહેવાય છે મની મેક્સ ધ વર્લ્ડ ગો રાઉન્ડ. ભગવાન નહીં હે, પૈસાથી જ આખી દુનિયા એ પોતાની ધોરી ઉપર એ પોતે ચાલી રહી છે. આખી દુનિયામાં પૈસા માટે શું ના થાય એવું એક આખું વલણ છે. રાત દિવસ એવું જ ભજન થાય છે, પૈસો મારો પરમેશ્વર. એને જ આપણે પરમેશ્વર ગણીએ છીએ ને પૈસો. આજે દુનિયામાં જેટલું નારાયણનું ભજન નહીં થતું હોય એટલું લક્ષ્મીનું ભજન થતું હશે આપણે જોઈએ છીએ. એકવાર વિખવાદ થયો, આપણા ઘરમાં તો કદાચ થાય પણ લક્ષ્મી નારાયણ વચ્ચે પણ વિખવાદ થયો, વિવાદ થયો. નારાયણ કહે કે જો બધા મારું કેવું ભજન કરે છે, લક્ષ્મી ક્યારે હોતું હશે, ભજન તો મારું કરે છે બધા. કે ના ના, મારું ભજન કરે છે, હું પતિ છું ને. તમારી બધી વાત સાચી પણ જો હું ના હો તમારા ચરણે કોઈ દોકડો પણ ના મૂકે. નારાયણ કે આપણે જોઈ લે, વી વિલ સી, ટાઈમ વિલ ટેલ. એના માટે નારાયણ આખો એક પ્રસંગ ઊભો કર્યો. એકવાર નારાયણ પોતે એક સાધુનો વેશ લઈ અને ગામમાં જાય છે. ગામની સીમા આગળ બેસે છે અને કથા શરૂ કરે છે. એમનો મધુર કંઠ એટલે બધી શાયરીઓ અને બધી ચોપાઈઓ બધી બોલવા માંડે છે. બે પાંચ માણસ ભેગા થાય છે. ઓહ, આ તો બાવા બહુ સરસ કથા કરે છે. આખા ગામમાં વાત ફેલાય કે આપણા ગામમાં એક બાવો આવ્યો છે, જુવાન બાવો છે, બહુ સરસ ને કંઠ છે, બહુ સરસ વાત કરે છે, આપણે ગામમાં એને બોલાવીએ. ગામમાં આવે છે અને બધા ગામ બહુ આસ્તિક અને કથાથી બહુ પ્રભાવિત થાય છે. એટલે બધાને થાય છે કે ઓહો, તમે અમારા ગામમાં તમે રહ્યો, તમે કથા એટલી સુંદર કરો છો, એક વર્ષ સુધી તમે અહીંયા કથા કરો. નારાયણ પોતે બાવા હતા, સાધુના સ્વરૂપમાં આવ્યા હતા. એ કે જો હું વર્ષ તો નહીં રહું પણ એક મહિનો રહીશ, તમારે રોજી રોટી પૂરી કરવાની. કરે તમે આખું વર્ષ એના માટે મેં તૈયાર છે કે વર્ષ નહીં, એક મહિનો બસ, પણ પૂરેપૂરો મહિનો રહીશ, આખો મહિનો હું તમારા ગામમાં રહીશ ને કથા કરીશ. કે મંજૂર? કે મારે ખાલી જે રોજની જે આ સીધું સામગ્રી જેટલું તમારે પૂરું પાડવાનું. બધા આખા મહિનાના માટે ફિક્સ થઈ ગયું. પારણ માટે આવ્યા હોય કોઈ, આખો મહિનાનું બુક થઈ જાય કે નહીં? એટલે આખા મહિનાનું બુક થઈ ગયું, એક જ મહિનો રહેવાનો. એટલે તો પણ આ વજુ લક્ષ્મીજીને થયું કે બધા નારાયણનું ભજન કરે છે, એવું મારું જ ભજન કરે છે, તો આપણે કેવી રીતે બતાવું? એટલે લક્ષ્મીજી પોતે મહારાણીનું સ્વરૂપ ધારણ કરીને એ ગામમાં પધારે છે અને ગામની બહાર એક તંબુ નાખે છે. બધા ગ્રામજનો તો બધા અતિથિ દેવો ભવની બરાબર ભાવના બજાવી જાણનારા હતા. એટલે અતિથિ દેવો ભવની એ જે ભાવના એ લોકો વ્યક્ત કરે કે તમે અમારા ઘરમાં પધરામણી કરવા માટે જમવા માટે આવો. રાણીના સેવક બધા કહે છે કે અમારી રાણી તો એક નિયમ છે, એ સોનાના પાત્રમાં જ જમે છે. કે એટલે અમે તો બધા સાવ સામાન્ય છે, એટલે અમે તો ક્યાંથી સોનાના પાત્ર લાવીએ? કે ના, અમારા છે ને. કે તો વાંધો નહીં, તમારા સોનાના પાત્રો અમે વાપરવા આપજો, એને બરાબર માંજી ધોઈ કરીને અમને પાછા આપી દઈશું. કે ના, એવો અમારો નિયમ નથી કે જેના ઘરમાં અમે જમવા જઈએ એ સોનાના પાત્ર પછી મહારાણી પોતે જમીને ત્યાં ભેટમાં આપી દેશે. ઓહો, તો બહુ સારું, ત્રણ ટાઈમ ગોઠવી દો ને અમારા ઘરે. સોનાના પાત્ર જો ભેટમાં મળતા હોય તો ક્યાં ના છે. એટલે પહેલા ઘરે જાય છે આ મહારાણી લક્ષ્મીજીનું સ્વરૂપ. ત્યાં જાય છે ને સેવકો બધા સોનાના પાત્રને વાટકીને ચમચાને પાલોને બધું ધરે છે. એમાં લક્ષ્મીજી મહાપ્રસાદ અંગીકાર કરે છે અને પછી જાય પહેલાં તો એ બધું ભેટમાં આપતી જાય છે. બધાને થયું કે ઓહો, આ તો બહુ સારું. પણ જ્યારે પછી ત્યાં પૂજનવિધિ બધું થાય છે, ભદ્રામીનું પૂજનવિધિ કરવા પડે, એ વખતે બાજુમાં આ બાવાની કથા શરૂ થઈ. મોટા લાઉડસ્પીકર મૂકેલા એટલે લક્ષ્મીજીને થાય છે કે આ શું ચાલ્યું છે? કે અરે, અમારા ગામમાં એક સરસ મજાના બાવા આવ્યા છે, એટલી સુંદર કથા કરે, તમે આવો ને, કથાનો લાભ લ્યો. શ્રાવણ શ્રાવણ માસનો પવિત્ર માસ છે, છેલ્લા પાંચ દિવસ છે, આપણે બધા સગાસાને બોલાવવા જ જોઈએ. આવો, તમે પણ આવો. કે મને ને આ બાવાને બાળમો ચંદ્રમા છે, એ જે આ ગામમાં હોય ત્યાં તો રહી જ ના શકો. હાલો હાલો, સેવકને કહે છે, તમે ઉઠાવો, આપણે અહીંયા રહેવું જ નથી. અને મહારાણી તો એ ગામમાંથી વિદાય લેવા માટે તૈયાર થઈ જાય છે. બધા હરિભક્તોને મહારાણી નહીં પણ પોતાનું સોનું જ જતું દેખાય છે. કે આપણે તો મહિનાનું બુક કરેલું, ત્રણ ટાઈમ 30 દિવસના આપણા વાટકી વાટકા બધા આ સોનાના થવાના હતા, એ જાય છે. એટલે કે ના, તમે રહ્યો ગમે તેમ કરીને, તમે રહ્યો. કે ના, હું રહ્યો તો બાવો નહીં, બાવો તો હું નહીં. એટલે પહેલાં ગ્રામજનો ઉભા રહ્યો, તમે બેસો. બાવાજી પાસે જાય છે કે જો મહાત્માજી, તમારા 15 દિવસ અહીંયા થઈ ગયા, પરીક્ષિતનું 7 દિવસમાં કલ્યાણ થઈ ગયું, આ તો ડબલ અમારું કલ્યાણ થઈ ગયું. માટે તમે તમારી શ્રીહરિમ સાક્ષરમ કરો, પૂર્ણાવતી કરો, હવે આપણે તમારી કથાની જરૂર નથી. મહાત્માજી કહે છે કે એવું નહીં, મારે તો એક મહિનાનો આપણો વાયદો હતો, એક મહિના તો મારે રહેવું જ, પારાયણની પૂરો મારે કરવો જ પડે. આ કથા કે ના, તમે જો રહેશો તો આ મહારાણી નહીં રહે, અને જો મહારાણી તો તમે નહીં રહો, કે ના મારે રહેવું જ પડે. છેવટે ગામ લોકોએ લાત મારીને બાવાજીને બહાર નાખ્યા. એરાવત તો રાજી જતો, એરાવત મોટો હાથી નારાયણની રાહ જોઈને બેઠો હતો. નારાયણ થયું કે હવે આપણા માટે કોઈ અહીંયા ભાવની પૂછે. એરાવત ઉપર નારાયણ પોતે મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને આકાશ માર્ગે પોતે જઈ રહ્યા છે. એ બાજુ નીચે લક્ષ્મીજી આમ ટાટા કરે છે, આવજો. ભજન કોનું થાય છે? લક્ષ્મીનું ભજન થાય છે. આખી દુનિયામાં લોકો પૈસા પાછળ પડ્યા છે. માનસ્વામી ગણ્યા પોતે જ પોતાનો એક પ્રસંગ કહે છે કે યોગીજી મારા જાગીરે એક જ્યોતિષ આવેલા, લાઈનમાં હરિભક્ત આવે ને યોગી આપણને દર્શન કરવા માટે, એમાં જ્યોતિષ આવી ગયા વચ્ચે. અને જ્યોતિષે યોગીજી મહારાજ પાસે આશીર્વાદ માંગ્યા કે મારી પાસે એક શ્રી યંત્ર છે, અને એ શ્રી યંત્રથી જેનું પણ કોઈ કામ પાકી જાય, એ ધનમાલ એમ ધનદાર બની જાય, માટે મારા વાર આશીર્વાદ આપો કે મારો શ્રી યંત્ર ચાલે. આજુબાજુ જે હરિભક્તો બેઠા હતા, ઊભા હતા લાઈનમાં, સંભળાઈ ગયું કે આ તો કંઈક બાવો જુદો પ્રકારનો લાગે છે. અને જેવો બાવો નીકળ્યો આ બાજુ, હરિભક્તની લાઈન યોગીજ માર્ગની આગળ ફંટાઈને જ્યોતિષની પાછળ. અને થયું કે યોગીજ માર્ગ પૂછ્યું કે હરિભક્તોની લાઈન બહુ મળતી હતી, ક્યાં ગઈ બધી? વેગસાગર સ્વામી બધા કહે છે કે સ્વામી પેલો જ્યોતિષ ગયો ને ત્યાં લાઈન લાગુ ગઈ. હરિભક્ત યોગી બધા ચાલો આપણે ભજન કરશું. હરિભક્તને થયું કે યોગી બધા અહીંયા જ છે ને, આ બાવો હાથમાં નહીં આવે પાછું, આપણે બરાબર આપણું કામ પકાવી લેવું છે. આપને લાગે છે, મારા જે વાત કરી કે ધન દોલત દીકરા આપનારામાં તો તરત પ્રતિધિ થઈ જાય, પણ આપણે પણ થાય કે સત્સંગ આટલો વર્ષથી કર્યો, આપણે બે પાંદડા પણ અમે થયા નહીં. આપણે પૈસાની કિંમત છે, પણ જો ખરેખર મનાયો હોય કે આપણા માટે તો દ્રવિણમ તમેવ, આપણા માટે સાચું નાણું એ સ્વામી શ્રી છે. આ જો મનાઈ જાય તો, જેને જેને મનાયું છે સ્થૂળ રીતે, પણ તમે જો જેને સત્સંગ કર્યો છે એ પોતે માલદાર બની ગયા છે સ્થૂળ રીતે. સત્સંગમાં આવ્યા પહેલા અને સત્સંગમાં આવ્યા પછી કેટલાય હરિભક્તોની એક ગાથા શૃંખલા છે. હરિભક્તના ઘરે જાય, સ્વામી અમે અહીંયા વડોદરા આવ્યા, એ પહેલા બાઇસાઇકલ બનાવતી અમારા નામે, આજે સ્વામી પણ આશીર્વાદથી બે બે ગાડી ફરે છે ઘરમાં. સ્વામી અમે ઘરમાં પહેલા આવ્યા, ગામમાં બોટાદમાં અમે આવ્યા, એ પહેલા તો અમારા નામે એમ પૈસામાં વોલેટમાં 100 રૂપિયા નોટ અમે નહોતી જોઈ. અમારા ખિસ્સામાં 100 રૂપિયા નોટ આવે એટલે દિવાળી દિવસ લાગે. આજે મોટા મોટા મિલના માલિક અમે બની ગયા છે. આજે અમારા છોકરાના ઘરમાં 200 કમસે કમ 200-500 રૂપિયા ફરતા હોય છે. સ્વામી અમે જ્યારે હવે આવ્યા કોઈ ભાવે નહોતું પૂછતું, આજે અમારા ઘરમાં નોકર ચાકર બધા ફરતા થઈ ગયા છે. આવા તો કેટલાય હરિભક્તની ઘરની ગાથાઓ છે, આમ એનો ટોટો જડે એમ નથી. પણ હરિભક્તો પણ પોતે કહે છે કે સ્વામી અમે આ સત્સંગ આવ્યા, સ્વામીનું આવું શરણો અમે સ્વીકાર્યું, અમારા ઘરમાં પણ અમે બે આમાં પૈસા એ થઈ ગયા. બે થોડાક વર્ષો પહેલાં લગભગ 2000 સાલમાં સુરતમાં એક હરિભક્તોનો ભેટો થયો, એમનું નામ વેલજીભાઈ. એ પોતે કહે કે સ્વામી કે આ એમની ગાડીમાં એક પારાયણમાં જવાનું હતું, બહુ સરસ મજાની મોટી ગાડી અને આમ એસી ગાડી, એટલે બધી પૂછ પડી કે આપ શું કરો છો? કે હીરોનો ધંધો કરીએ છીએ. પણ કે સ્વામી તમે જે પણ કંઈ જુઓ છો ને, આજે મારી એસી ગાડી છે, એસી ઘર છે, 100 વીઘાનું મારું ફાર્મ છે, મોટી અમારી ઘંટી છે, 100 માણસો મારા ઘંટીમાં કામ કરે છે, પણ એ જે પણ કંઈક જુઓ છો છેલ્લા 2 વર્ષનો ખેલ છે. કેમ 2 વર્ષમાં આમ આટલી મોટી ગાડી? કે સ્વામી હું આવ્યો સુરતમાં, આવ્યો તારે સાયકલને પણ ફાફા હતા, હું નાની સામાન્ય સાયકલમાં બેસીને હું હીરા ઘસવા જતો હતો, હું પોતે હું મોટો એજન્ટ થઈ ગયો છું. કે થયું શું થયું 2 વર્ષમાં? કે 99 સાલમાં સ્વામીજી સુરત પધારેલા, એ વખતે હીરક તોલાનો ઉત્સવ હતો. એ વખતે મારા એક ભાઈ લાભુભાઈ પાટીવાળા, આ ભાઈ મૂળ લાખણકણા, કે અમારા પાટીના એક મિત્ર લાભુભાઈ, એમને મને આમંત્રણ આપેલ, એમના કહેવાથી હું સત્સંગમાં આવતો થયો. એ વખતે હીરક તોલાનો ઉત્સવ થયો એટલે મને કીધું કે આ હીરક તોલામાં તમારે સેવા કરવાની છે. 1 કેરેટના 5000 રૂપિયા હતા એટલે એમ કીધું કે ભલે. મારા મનમાં સંકલ્પ કર્યો કે આપણે 1 તુલા 1 કેરેટની આપણે સેવા કરશું. સ્વામીજી આગળ મને લઈ ગયા લાભુભાઈ, કોણ જાણે કે મારાથી 2 બોલાઈ ગયું, 2 કેરેટ. મારા મનમાં સંકલ્પ 1 નહોતો, બોલાઈ ગયો 2. સ્વામીજી 5ની આજ્ઞા કરે છે, ના 5 કેરેટ આપણી સેવા કરવાની છે. મારથી હા પડાય કે ચાલો ને, મોટા પુરુષ કહે છે 5 કેરેટ થઈ જશે ગમે તેમ કરીને. સાથે મારા મામા હતા, એમને તો બહુ સામાન્ય પરિસ્થિતિ, એમને પણ સ્વામી બાપા 5 કેરેટની સેવા કરવાની કહે છે. મેં કીધું કે સ્વામી મારા મામા છે એને ખાવાના પણ આમ ફાફા છે, કે સ્વામી કે ના થઈ જશે. 3-3 વાર પેલા ના પડે છે, 3 વાર સ્વામી કે ના 5 કેરેટ તમે હા પાડો થઈ જશે. બળજબરી બળથ્રુ કરીને 2 જણા 5 કેરેટની સેવા નોંધાવે છે. કે સ્વામી એ દિવસ ને એ ઘડી ત્યારથી પાછો મેં જોયું જ નથી. એ દિવસે મારો ચડતો મારો ચંદ્ર મેં જોયો છે, ચડતી કલા. એ દિવસ સાયકલ ગઈ, એ ગઈ, એસી ગાડી આવી ગઈ. સ્વામી બાપાના આશીર્વાદથી મારો આમ કેટલો ધંધો એ વિકસિત થઈ ગયો. 1991માં અમેરિકામાં સેફાઈ મોટો ઉત્સવ થયો, એ વખતે કેટલાય હરિભક્તો પોતાનો ધંધો બંધ કરીને પણ બીજાને સોંપીને પણ સેવામાં આવી ગયા. એવા આપણે જીસી હતા, ઘનશ્યામભાઈ મોતે નગરસરના, એમનો બહુ જ મોટા પોતે ટેલિકોમના મોટા ધંધાદાર માણસ, અબજોપતિ માણસ. પણ એ વખતે એમનો સંપૂર્ણ ધંધો એમને બીજા કોઈને સોંપીને પોતે સેવામાં આવી ગયા. 1 વર્ષ માટે 1,00,000 રૂપિયાનો પગાર આપીને એક માણસ રાખ્યો, અમેરિકન માણસ મેનેજર તરીકે, કે તું બધો જ મારો ધંધો સંભાળ, હું આવવાનો એ પૂછવાનો પણ નથી, 1 વર્ષ માટે હું સેવામાં જવાનો છું. આવો મોટો અભજોનો ધંધો અને સાવ આમ એક ભાણા માણસને સોંપીને જવું. 1 વર્ષ પછી જ્યારે પાછું સેવાની પરી પૂરી થઈ જાય છે, પછી ધંધામાં લાગી જાય છે, એ વખતે આત્મસ્વરૂપ સ્વામી એમને ફોન કરે છે કે શું જીસી આમ ધંધો કેવું ચાલે છે, 1 વર્ષ પછી તમે પાછું ધંધામાં આવો છો? કે સ્વામી તમે વાત ના પૂછો. કે કેમ, શું થયું? કે સ્વામી સીએફઆઈ પહેલાં તો હું મિલિયન્સ ઓફ ડોલરમાં સેવા ધંધો કરતો હતો. કે એમ, હવે? એટલે આત્મસ્વરૂપ સ્વામી તો કે આ નહીં નાખ્યો, અને મિલિયન્સ ઓફ ડોલરમાં સેવા કરતો હોય ને હવે 1 વર્ષ પછી જ્યારે ધંધામાં પાછું જાવતો હોય. કે સ્વામી સીએફઆઈ પહેલાં હું મિલિયન્સની ડોલરમાં સેવા ધંધો કરતો હતો, આજે બિલિયન્સ ઓફ ડોલરની હું ધંધો કરું છું. જે માણસ સીએફઆઈ પહેલાં 1,00,000 ડોલરની સેવા ધંધો કરતો હતો, આજે અબજોની પોતે ધંધો કરી શકતો હોય છે, કે સ્વામીની મારા ઉપર મોટી કૃપા છે. આ જીસી છે, ઘણા બધા હરિભક્ત નહીં ઓળખતા હોય, પણ આજે મોટા મોટા દરેક જે મંદિરમાં ત્યારે માસ્ટર પ્લાન ચાલે છે એની સેવા હોય હોય ને હોય જ. અમૃત મહોત્સવ કયો, અક્ષરધામ કયો, દિલ્હીને અક્ષરધામ, સારંગપુરનો માસ્ટર પ્લાન, ગોંડલનો માસ્ટર પ્લાન, ગઢડાનો માસ્ટર પ્લાન, એક એક સ્કૂલ, એક એક હોસ્પિટલ, એનો બહુ જ મોટી પ્રમાણમાં એની સેવા હોય છે. કદાચ અતિશયોક્તિ ના હોય તો એવું કહેવાય, એવું કહી શકાય, સંતો પ્રમાણ આપે છે. આજ ઇતિહાસમાં જે હરિભક્તે સૌથી વધારે સંસ્થામાં સેવા કરી હતા જીસી, હરિભક્ત મને ઓળખતા એને, એવા પોતે નિર્માણ હમણાં ગયા વર્ષે કલકત્તામાં હતા, અને એ વખતે ટ્રસ્ટીઓની મિટિંગ હતી, ઇન્ટરનેશનલ ટ્રસ્ટીઓની. એમાં જીસી પણ અમેરિકન ટ્રસ્ટી છે, અને ત્યાં બધી ગોઠવણી થતી હતી. સ્વામી બાપા આવવાના જ હતા મિટિંગમાં. એ પહેલાં સ્વામી બાપાએ કોઈને કહેવડાવ્યું કે જીસીને બોલાવો, અને જીસી શું કહે છે, કહો સ્વામી બોલાવે છે, બસ ખખડાવશે મને. એ કહે કે સ્વામી બાપા જ્યારે જ્યારે મને બોલાવે ને ખખડાવે જ. બસ મન થયું કે આ માણસ જે અબજો ડોલરની 1,00,000 ડોલરની સેવા કરી શકે છે, એ પોતે કહે છે કે જ્યારે જ્યારે સ્વામી બાપા ખાનગી બોલાવે કાં તો મને ખખડાવે કાં તો સેવા માંગે. એ માણસ આમ નિશંકપણે આમ બાપા કે એના કરતા આમ ડબલ સેવા માટે જરાય ખચકા તો બાપાએ ના પડે કે હું કહીશ તું રાખ અત્યારે, હું માંગી લઈશ તારી પાસે સામેથી. એ માણસને સ્વામીથી ખખડાવી શકે છે, કેટલો હેતનો સંબંધ હશે, કેવી રીતે જોડાયેલા હશે. ખખડાવીને પણ બાપા પૈસા લઈ શકે છે. એ માણસ પોતે કહે છે કે સ્વામી મારી જે પણ કયા મિલકત છે એમાં મારી બુદ્ધિ છે જ નહીં, સ્વામીની જ બુદ્ધિ છે, મારો એક જ સિદ્ધાંત. કોઈ પણ મારે કંઈ નવો પ્રોજેક્ટ નાખવાનો હોય કે મારે નિર્ણય લેવાનો, સ્વામીને પૂછીને કરવાનું, સ્વામીને પૂછ્યા વગર એક પગલું પણ આગળ નહીં બોલવાનું. આ તમે જે પણ કંઈ મારો ધંધો જોવો છો સ્વામીની જ બુદ્ધિ છે. પોતે પ્રસંગ કહે છે કે ઘણા વખતથી મારા મનમાં એક પ્રોજેક્ટ ચાલતો હતો કે આ નવો પ્રોજેક્ટ મેં નાખવો છે, એમ 100% સક્સેસ જશે જ મારા મનમાં હતું જ. અને એ વખતે ખરેખર લાઈન આવી હતી, મારા આજુબાજુના બધા માણસો, મારા કોલિગ્સ, ધંધાદારી માણસો પણ, ફ્રેન્ડ્સ બધા એ ધંધો નાખ્યો પણ ખરા. સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી આ ધંધો નાખું કે ના ના. મારું ઇન્વેસ્ટમેન્ટ તૈયાર હતું, મારું આખું મેનેજમેન્ટનું માળખું તૈયાર હતું, માણસો પણ તૈયાર હતા, બધું જ તૈયાર. સ્વામી ના જ પાડે કે ના ના, અત્યારે હું તું તૈયાર રાખ, બધું હું તને કહીશ તારે. પછી અમેરિકામાં 9/11 થયું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો, ત્યાર પછી બાપાએ મને કીધું કે હવે ચાલ નાખ ધંધો. સ્વામી બાપાએ મને બરાબર સમયસર એ સલાહ આપી ત્યારે મેં ધંધો નાખ્યો. સ્વામી આજે બીજા બધા મારા બધા જ ફ્રેન્ડ્સ અત્યારે રડે છે, આજે મારો ધંધોકાર ધંધો ચાલે છે. સ્વામી બાપાએ જે ટાઈમમાં મને આમ કીધું ને કે આ ટાઈમે તું ધંધો નાખજે, બસ કામ થઈ ગયું મારું. એ મારો ઇન્વેસ્ટમેન્ટ છે 10 ગણું થઈને આજે મારી પાસે આવ્યું છે. સ્વામીની કૃપા, સ્વામીના આશીર્વાદ, સ્વામીની બુદ્ધિ. એવા તો કેટલાય હરિભક્તો છે, બીજા આપણા એક હરિભક્ત છે મુંબઈના, ઘનશ્યામભાઈ છે એક ભાઈ, એમને બીજું નામ કિરણભાઈ, કિરણભાઈ મુંબઈના મહિલા કોઓર્ડિનેટર છે. ત્રીજા પણ ભાઈ હતા, હમણાં જ પોતે ધામમાં ગયા, પરેશભાઈ મોટાભાઈ, એમના પિતાશ્રી ઘનશ્યામ કાકા, સોરી જયેશભાઈ કિરણભાઈ, એમના ફાધર ઘનશ્યામ કાકા મૂળ લીમડીના. એ લોકોએ વાત કરી કે સ્વામી અમારો પણ આ જ સિદ્ધાંત, સ્વામીને ક્યારેય ના નહીં પાડવાની. સ્વામી જ્યારે માંગ્યું છે ને ગજાબાણું જ માંગ્યું છે, કે અમારી પરિસ્થિતિ કેવી હતી પહેલા 80 પહેલા, અમારી સ્થિતિ અમારું લેવલ આ હતું ધંધાનું. 81 નો સમય આવ્યો, સ્વામી આપણે સેવા માંગી, અહીંયા સેવા માંગી આટલી લેવલની. અમારે કોઈ એમ હેસિયત જ નથી, હિસાબ કોઈ હિસાબમાં પૈસા પડી પાડી શકે એમ નતા. એક સિદ્ધાંત સ્વામીને ક્યારે ના જ નહીં પાડવાની, હા જ પાડવાની, હા પાડી, અમારું લેવલ આ, સ્વામી આ લેવલની સેવા માંગી, સેવા માન માન પૂરી કરી, તરત જ અમારું લેવલ આ થઈ ગયું, અહીંયા આવી ગયા. 85 નો સમય આવ્યો, બાપા અહીંયા સુધી સેવા માંગી, ના નહીં પાડવાની, અહીંયા સુધી અમારું લેવલ થઈ ગયું. 92 નો સમય એવી જ પડી, 95 નો સમય ઉત્તર સ્વામીશ્રી અમને જે પણ કઈ લેવલ હોય એને કદાચ ડબલ જ સેવા માંગે, અને જયારે અમે સેવા પૂરી કરી નથી અમારો ધંધો ડબલ ને ટ્રબલ એ આગળ વધી જ ગયો હોય. સાંઈ આપણને આશીર્વાદ, સંયમની કૃપા. કેટલાય હરિભક્તોના અનુભવ છે કે બાપાની આશીર્વાદ, બાપાની કૃપાથી, બાપાના આશીર્વાદથી જ પોતે આ બે પાંદડે કંઈક થયા છે. આજે તે જે પણ કંઈ મંદિરો થાય, તમે જો લંડનની જે આપણે ગાથાઓ સાંભળે, ચાર ચાર આપણે લખણી કરી, ચાર ચારમાં ગજાબાની હરિભક્ત સેવા કરી, રાજકોટની સેવા, રાજકોટનું મંદિર, ભરૂચનું મંદિર, અત્યારે પણ જે શિકાગો હિસ્ટની આપણે જે સેવાઓ કંઈ સાંભળે છે, ગજાબાની હરિભક્તોએ સેવા કરી છે. દરેકને દરેકને પૂછો, ક્યારેય કોઈએ આર્થિક સેવા કરીને કોઈ પસ્તાવાનો વારો આવ્યો? પૂછી જજો, ક્યારેય. સાંઈ બાપાની કૃપાથી હરિભક્તો આ સુખી સમૃદ્ધ થયા છે, બાપાના આશીર્વાદ છે, બાપાની કૃપા છે. એ રીતે પણ સ્થૂળ રીતે સ્વામીશ્રી આપણા સાચાત્મા ધન બન્યા છે. આજે ધનનો જે પણ કંઈ મહિમા આપણે કહીએ, શા માટે આજે લોકોને અનુભવાય છે કે પૈસાથી કામ થાય છે ને, પૈસાથી જ કામ થાય છે ને. આજે આપણે ઘરની બહાર જવું હોય, એક પગ મૂકતા ઘર બહાર, ઘરની બહાર આપણે પગ મૂકવો હોય, પહેલાં વિચાર શું આવે છે? વોલેટ લીધું, પૈસા તો છે ને. આપણે કંઈક દૂર જાવ તો પણ આપણે લાગે કે ચલો 1000-2000 કમસે કમ તો લઈ જ લેવા પડે, ગાડી કંઈક બગડી, પૈસાનું કંઈક થાય, કોઈને વાગ્યું કર્યું, કંઈક રસ્તામાં કંઈક ભૂખ તરસ થઈ, કંઈક બીમાર પડ્યા કોઈ, પૈસા વગર આપણે એક કામ નથી કરી શકતા. પૈસા વગર, પૈસાથી જ આપણું જીવનનો આખો વ્યવહાર ચાલે છે. તો આપણે પણ ના થાય કે સ્વામીશ્રીને આધારે જ આપણું જીવન ચાલે. જે કામ કદાચ પૈસાથી ના થાય એ કામ પ્રમુખ સાંઈ માટે નામથી થાય છે. બોલો, પ્રમુખ સાંઈ મારું નામ એવું છે કે જે કામ કદાચ પૈસાથી પણ ના થઈ શકતું હોય એ પ્રમુખ સાંઈ મહારાજની નામથી થઈ શકે. અત્યારે અમારું જે પણ કંઈ ચાલે સંતોનું, સેના આધારે ચાલે છે? પ્રમુખ સાંઈ મહારાજ નામથી ચાલે છે ને. બાકી અમને કોણ ભાવ પૂછે અમારું? સામાન્યમાં સામાન્ય સાધુ હોય, બોલતા પણ ના વળતું હોય, હે, સાવ સામાન્ય આમ ગામડાનો માણસ હોય, ઇંગ્લિશ નથી આવડતું, સંસ્કૃત નથી આવડતું, વિદ્વાન નથી, કંઈ શાસ્ત્રનો ભણેલો નથી, પ્રમુખ સાંઈ મારું નામ લઈને જાય, 5 પ સંતો કહેતા હોય છે, 5 પ્રમુખ સાંઈ મારું નામ, પ્રસાદનું બોક્સ, ઠાકોરજીનો પુષ્પહાર, પાનબીડું અને પ્રમુખ સાંઈની પ્રતિમા, 5 પ્રમુખ સાંઈનું નામ, પ્રસાદ, પુષ્પહાર, પાન અને પ્રતિમા, એટલે પોકેટ કેનેડ આ હોય તમારું કામ થાય તો પ્રમુખ સાંઈ આવો આવો પધાર. શું કામ છે સાંઈ બોલો? તરત જ ગમે તેવો મોટો મિલ માલિક હોય, કદાચ આપણે મળ્યા પણ હોય, ફોન ઉપાડો કે અમારે મળવા આવવું છે, આવો આવો સ્વામી. પ્રમુખ સાંઈ માટે સાધુ છે ને. બોલો, શું કામ છે તમારું? શું કરે તમારા માટે? આવો, પ્રમુખ સાંઈ નામ સાંભળવું જ હોય, લંડન મંદિરનું નામ સાંભળવું હોય, અક્ષરધામનું, ઓહો અમે કાર્યક્રમ તમારો જોયો, અબ્દુલ કલામ તમારે ત્યાં આવ્યા હતા ને, હા હા, હવે ટીવીમાં જોયું શિકાગોની પ્રતિષ્ઠા થઈ, પ્રમુખ સાંઈ અમારે તો કેવું કામ કરે છે, 2 મંદિરો કરી નાખ્યા અમેરિકામાં. પ્રમુખ સાંઈ મારની આજે ક્રેડિબિલિટી જે છે, BAPSની ક્રેડિબિલિટી છે, એના આધારે આપણે કહીએ છીએ કે રામ નામે પથ્થર તર્યો, આજે પ્રમુખ સાંઈ મહારાજની નામે BAPS તરી રહી છે, આખા દુનિયામાં પોતે ફેલી રહી છે. જે કામ પ્રમુખ સાંઈ મહારાજની નામથી થઈ શકતું હોય એ પૈસાથી લાગવાથી પણ ના થાય એ આપણે જોઈએ છીએ. પેલા થોડા દિવસ પહેલા સુરતના પેલા હરિભક્તની વાત કરી હતી, દુર્લભ કાકા, દુર્લભભાઈ, VHPના પ્રમોદ, આપણે શું નામ, પ્રવીણ તોગડિયાએ પણ કેવું પડ્યું કે પ્રમુખ સાહેબ મને કાર્ય કરશે ને, જા આવી દો, પ્રમુખ સાહેબને ટ્રેનિંગ આપી દીધી છે. એવો જ બીજો એક પ્રસંગ છે, અહીંયા અરત્રાનો છે, એક IAS ઓફિસર આપણા, એમનું નામ હતું પાર્થ સારથી, પોતે કૃષિ વિદ્યાલયના પોતે અધ્યાપ, પોતે દાંટીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ત્યાં ચાલે છે, એના પોતે વાઇસ ચાન્સેલર છે. એમને સ્વામી શાકરાવને પ્રસંગ કીધો કે અમારા વિદ્યાલયમાં એક એકાઉન્ટન્ટની પોસ્ટ લેવાની હતી, એના માટે ઇન્ટરવ્યૂ ચાલતા હતા. ઇન્ટરવ્યૂ ચાલતા હતા એમાં એક તિલક ચાંદલો મારો કોઈક તમારો યુવક કોઈક આવ્યો, હરિભક્ત આવ્યો. મેં પૂછપરછ કરી કે આ તિલક ચાંદલો પ્રમુખ સાહેબ મારનો છે કે? હા. કે તમે કોણ છો? પૂછપરછ કરતા ખબર પડી કે આ તો બહુ જ એક સન્નિષ્ઠ તમારો કાર્યકર છે. અને બહુ મોટું અહીંયા પ્રવૃત્તિ બધે જોડાયેલો છે. એની વાત જાણતા જ બોલતા જ આમ એટલો પોલિશ હતો, એટલો રિફાઇન્ડ હતો, આમ લાગે કે આ ટ્રેન્ડ માણસ છે. ખબર પડી કે આ પ્રમુખ સાહેબ મહારાજનો કાર્યકર છે. મેં મારા પેલા માણસને કીધું હવે બીજા કોઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી અને લઈ લો સીધો પ્રમુખ સાહેબ. મારે જે કદાચ લાગવગથી ડોનેશનથી પણ કામ ના થાય એ પ્રમુખ સાહેબના નામથી થતું હોય, એટલે જ હરિભક્તો બહારના, હરિભક્તો નહીં બહારના માણસો, વિઝા લેવાના હોય, એડમિશન લેવાનું હોય, કે નોકરીમાં કંઈક નોકરી લેવાની હોય, ભપકદા તિલક તો કરીને જાય, ડબલ ચંદન વાપરે, ડબલ કંઠી પહેરે અને બહાર રાખે દેખાય એવી રીતે. પ્રમુખ સાહેબને પેન રાખ્યું હોય, બ્રોચ પહેર્યું હોય, હાથમાં પ્રકાશ લઈને જાય, હું પ્રમુખ સાહેબ મહારાજનો છું. લોકો જાણી ગયા છે પેલા એમ્બેસી વાળા પણ કે પ્રમુખ સાહેબ મહારાજના સત્સંગી આવા નથી હોતા. પ્રમુખ સાહેબનો જે સાચો સત્સંગ હોય લોકો જાણી જાય છે, પોલીસ ખાતાવાળા પણ જાણી ગયા હોય છે. એક પરદેશ પેલા પ્રસંગ કહી દે, 2000 સાલમાં સ્વામી શ્રી આગળ લેસ્ટરમાં કિશોરોની ત્યાં પરિચય આપવામાં આવતો હતો. એમાં એક યોગેશ ટેલર નામનો એક નાનો કિશોર 16-17 વર્ષનો એનો પરિચય આપવામાં આવ્યો. એને કીધું કે સ્વામી હું સ્કૂલમાં હતો, આપણી અહીંયા શિબિર થવાની હતી, પહેલાં મારો એક એક્ઝામ થવાની હતી. એક્ઝામમાં મારું પરિણામ આવ્યું 4 માર્ક માટે એક પરિપ્રમામાં હું ફેલ થયો. એટલે મારા શિક્ષકે મને કીધું કે જો આવતા અઠવાડિયે જ બીજી પેપર લેવામાં આવશે તો બરાબર આવતા અઠવાડિયે તું હાજર થઈ જજે, નહીં તો આખું વર્ષ તારું બગડશે. પેલો છોકરો એટલો નિષ્ઠાવાન કે સાહેબ હું આખું વર્ષ રિપીટ કરીશ પણ આવતા અઠવાડિયે નહીં આવી શકું. કેમ, એક અઠવાડિયા સુધી તું રાહ નહીં જોઈ શકે? કે ના, આવતા અઠવાડિયે છે ને મારા ગુરુ આવવાના છે અને ગુરુની હાજરીમાં એક શિબિર થવાની છે અને એ શિબિર તો ન ભૂત અને ભવિષ્યથી થવાની છે. એટલે મારે તો એ શિબિર મારો ચાન્સ મારે ચૂકવો જ નથી. મારે તો આ ભલે અઠવાડું વર્ષ બગડે પણ પરીક્ષા નહીં લો. કે આ તારા ગુરુ કોણ છે? એમ કરતાં કરતાં ખબર પડી કે આ મંદિરના પોતે જાય છે, બહુ કાર્યકર છે. હવે છોકરાની ઇમ્પ્રેશન બહુ સારી, ઇમ્પ્રેશન તો પડે ને, સંસ્કારી હોય, વિનય હોય, વિવેક હોય, બોલવા ચાલવામાં અને આ બહુ પ્રામાણિક. એટલે ત્યારે એના શિક્ષકે સામે ચાલીને એના પેપર ઉપર 4 માર્ક વધારી દીધા અને પાસ કરી દીધો. કે તારા તું આખા ક્લાસમાં તું જુદો તરી આવે છે, તું સંસ્કારી છે, પ્રામાણિક છે, જ્યાં તને 4 માર્ક આપી દો. તારા ગુરુ લે, તું ગુરુને મળવા માટે જાય છે ને? એટલે પેલા છોકરાએ કીધું કે સાહેબ થેન્ક યુ, હે થેન્ક યુ સર, કે મને નહીં તારા ગુરુને થેન્ક યુ કે છે કે તારા ગુરુને તને આવા સારા સંસ્કાર તને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજના નામે આવા બહારના માણસો પણ થાય છે કે ના આપણે આનું કામ આપણે કરી દઈએ. આદિવાસી વિસ્તારમાં પણ એવા કેટલા હરિભક્તો છે એના જીવનો આવા પ્રસંગ બન્યા છે. સેલવાસ નજીક એક થોલોલો ગામ છે, ત્યાં એક ગામમાં એક પ્રસંગ એવો બને છે, એક બાઈનું ખૂન થાય છે. બાઈનું ખૂન થાય છે એટલે જે ખૂન કરનારા હતા એ લોકોનું એક જૂનું વેર આપણે એક સત્સંગી સાથે હતું. એ સત્સંગીનું નામ ડાયાભાઈ. એટલે જે ખરેખર ખૂન કરનારા હતા એ લોકોએ પોતાની વગ વાપરીને, કંઈ વગ ચલાવીને આ ડાયાભાઈ ઉપર આરોપ નાખ્યો કે ખૂન કરનારા આ ભાઈ છે. એટલે પોલીસ તપાસ થઈ, પોલીસ તપાસ કરતા કરતા આ ડાયાભાઈના ઘરમાં ઝૂંપડીને ત્યાં આવે છે. ઘરમાં જોઈ છે, ઘર મંદિર, શુદ્ધ આહાર વિહાર વિચાર, ઘરમાં ઘર મંદિર હતું, સત્સંગ ઘર સભા થાય, છોકરાઓ પણ સત્સંગી. અને જ્યારે તપાસ કરતા ખબર પડી કે આ તો પ્રમુખ સાહેબ મને ચુસ્ત સત્સંગી છે, એમને તો ત્યાં ને ત્યાં જ એને છોડી દેવામાં આવ્યા. અને ખબર પડી અને પછી ત્યાં જે ખરેખર જે આરોપી હતી પણ સત્સંગ જોઈને પેલા પોલીસે એને છોડી દીધો કે આ તો કોઈ દિવસ આવું કામ કરે જ નહીં. આવા પણ બીજો એક પ્રસંગ હતો, એક સેલવાસનો જ પ્રસંગ છે. એવા તો ગામનું નામ હતું પીપળાવ. ગામમાં તો બધી આખી વાઘરી કોમમાં આખી આ હરિજન વાસ હતો, 300 કુટુંબનો માણસ. રાત દિવસ લોકો ત્યાં બકરા પણ કાપતા હોય, બલિદાન કરતા હોય, દારૂ પીતા હોય, રાત દિવસ મહેફિલ ચાલતી હોય, મારપીટના બધા પ્રસંગો ચાલતા હોય, એવા લોકો ખૂનખાર આખી પ્રજા હતી. સ્વામીનો સત્સંગ થયો, સંતો આવતા થઈ ગયા, સત્સંગી થયા. ત્યાર પછી એક પ્રસંગ એવો બને છે, અંબાલાલ ભાઈ હતા આપણા ત્યાંના, એ હરિજન વાસના અગ્રગણ્ય હરિભક્તો આપણે બની ગયા. એમના એક ઝૂંપડીમાં એક બાજુના કોઈ કંઈક ખબર નહીં, કોઈક બીજા કોઈક હશે, એકલો ઢોર મારી અને જે માંસ કાપેલું એ વંડી ઠેકવીને એના વડામાં નાખી દીધું વાડીમાં. અને પછી તો પગેરું થયું, તપાસ કરતા કરતા પોલીસ એના ઘરમાં આવ્યા અને કે આ ઢોર કોને માર્યું, આ માંસ કોણ ખાય છે, બીજા કોઈનું ઢોર તમે મારીને લાવ્યા છો? પછી પોલીસે પણ જોયું કે આ તો સત્સંગી છે, એમના ઘરમાં એના કંઠમાં કંઠી છે, પૂજા પાઠ કરનારા છે, ઘર મંદિર છે, આખું ઘર ચુસ્ત સત્સંગી. અને તરત ત્યાં છોડી દેવામાં આવ્યો કે આ તમારા પર ખોટો આરોપ નાખવામાં આવ્યો છે. જે સામે લોકો પૈસા ખર્ચીને પણ કદાચ ના કરી શકતા હોય કામ, એ હરિભક્તોના સત્સંગી જાણી, સ્વામી બાપાના સત્સંગી જાણીને એ કામ થતું હોય છે. આ સ્વામીશ્રી આપણા સાચાત્મા ધન બન્યા છે, આનો એક બીજો પુરાવો. સ્વામીશ્રીના આધારે આપણે કામ થતા હોય તો વાત બરાબર છે, પણ જે કદાચ જ્યારે કામ થાય ત્યારે આપણે જેનો કેફ રહેતો હોય છે, આપણા કિસ્સામાં કામ થાય એની પૂર્વ અવસ્થામાં આપણે જ્યારે પૈસા આપણે ખિસ્સામાં લઈને જતા હોય એનો જે કેફ છે એ કીધું તો કે મારું કામ થઈ જશે, મારું કામ થઈ જશે, એ કેફમાં ને કેફમાં આપણે માનતા હોય છે. આપણા ખિસ્સામાં કદાચ 10,000 રૂપિયા આપણે લઈને જતા હોય, ચાલ બદલાઈ જાય આપણે કે લાગે ના ગમે તે થાય કામ થઈ જશે ને આપણું, એ કામમાં એ કેફમાં આપણે રાચતા હોઈએ છીએ. આમ તો નિરૂપણ ઘણું લાંબુ થઈ શકે એમ છે, પણ સાંઈ બાપાને આપણે જ્યારે યોગમાં આવ્યા જેને જેને મનાવ્યું છે કે સ્વામીશ્રી મારું સાચું ધન છે, દ્રવિણમ તમે એવા, તો એના જીવનમાં પણ કેવો કેફ આવી જાય છે. કેટલા હરિભક્ત એવા છે, આપણે સત્સંગમાં તો અમુક આમ ચમકતા સિતારા છે, કેફના બધા નશામાં જ રહેતા હોય, 24 કલાક દારૂ પીધા વગર પીધેલા. વેગ સાગર સમ ઘણી વાર અમુક કઈ નામા લખી આમ ગણાવતા હોય છે, અરુણકુમાર આપણે લંડનના, પીધેલા જ અવસ્થા આપણે લાગે, નશો ચડેલો આખો દિવસ આમ, ઓ રાજીરાજ મળે ટેસ્ટ માડો શું ના થાય. અરુણકુમાર છે, પછી આપણા આફ્રિકાના નાયરુબીના મૂળ ચોક્સી કાકા, શાંતુ કાકા, પર આપણની જ વાત કરી, બ્રહ્માનોની જ વાત કરી, ઓહો પ્રમુખ સાહેબ મહારાજ, એમણે નાયરુબીમાં તેમ સ્વામીનું મુંડન હતું, તો શાંતુ કાકા અને ચોક્સી કાકા એકદમ પ્રેમથી એમ ધીરે રહીને વાત કરે, વલ્લભ સ્વામી બહુ ધ્યાન રાખજો, પ્રમુખ સાહેબનું મુંડન તમે કરો છો, કદાચ એક બે રોમ આમ ઉડી જશે ને, બ્રહ્માનું ઉડી જશે, ધ્યાન રાખજો તો અક્ષરબ્રહ્મ સાક્ષાત છે. આમ બ્રહ્માંડની જ વાત કરે, પ્રમુખ સાહેબ મહારાજના રૂવાડે રૂવાડે બ્રહ્માંડ ઓડે છે, આપણે તો રાજરાજ મારા દર્શનથી લોકોનું કલ્યાણ થઈ જશે, આમ એકદમ નિષ્ઠાવાન હરિભક્તો, કેફ અખંડ કેફ, કોઈ તમે આમ તમે આમ એનું વાકું તમે કરી જ ના શકો. બીજા આપણા ઓધા બાપા નામ અખંડ કેફમાં જ રહે છે, આપણે અહીંયા વિરચંદ મોદીના આપણા દર્શન થયા, અખંડ કેફ. આમ સાવ સામાન્ય પરિસ્થિતિ, એકવાર ગોંડલમાં સ્વામીશ્રી હતા અને બાપાએ ગોંડલમાં વિરચંદ મોદીને ઊભા કર્યા આખી સભામાં, અને બાપા બહુ સુંદર બોલેલા, બાપા નિરૂપણ કરતા હતા કે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ આપણે ભાગ્ય આપણે ખુલી ગયા. બાપા તે વખતે બોલેલા, લખી લખ્યું હતું કે જો આ વિરચંદ મોદી અખંડ આનંદ છે ને, કે જ્યારથી યોગી બાપા મળ્યા ત્યારથી 1000 ગણો કેફ છે, કે ઘરમાં સ્થિતિ સાવ સામાન્ય, માન મકાન થયું છે તો પણ એમ થયું છે કે મારા ગામમાં મંદિર કરો, 11 શિખોનું મંદિર કરો, અને તમારી સોનાની મૂર્તિ મારે પધરાવી છે કે કોઈ દિવસ અમારી પાસે એમનું દુઃખ રડવા માટે આવ્યા નથી. રડવું એ કંગાલ, અને આનંદમાં કેફમાં રહું એ આપણે ધંધાર. આપણે ધનાઢ્ય થયા છે સ્વામીશ્રીના સંબંધે, આપણી ગમે તેવી પરિસ્થિતિ હોય ને, પણ સ્વામીશ્રીમાં આપણે સંબંધ થયો એટલે આપણે આ દુનિયામાં સૌથી માલદાર આપણે બની ગયા છે. સંતો પેલી વાત કરે છે નિશિત ખાનની, એક બહુ જ મોટા અરબના પોતે શેખ હતા, સુલતાન હતા, અને એક રણમાં પોતે પોતાનો છાવણી નાખે છે, મોટો તંબુ બાંધી, અને એ ગામની મુલાકાત માટે આવે છે. હવે અંદર તો બધા મહેફિલની બધા જાતની બધી નાચગાન ને ખાવા પીને બધા એશારામ ચાલતા હતા. એ વખતે ખબર પડી દૂર ગામમાં કે નિશિત ખાન આપણા બાજુના રણમાં પધાર્યા છે, એટલે સાવ સામાન્ય માણસ આમ ભિખારી કહેવાય એ ત્યાં આવે છે, અને એ જે છાવણી છે એ દરવાજાની આગળ જ પેલા સિપાહી જ ઉભેલા હોય છે, ત્યાં અંદર પ્રવેશ કરવા માટે આ ભિખારી આવે છે. પેલા સિપાહી તો તરત પેલો ભાલો વચ્ચે આડો કરે છે કે ક્યાં જવું છે, કે કેમ મહામહિમને મારા દર્શન કરવા છે, પણ કે તમે કોણ છો, કે તમે કે મોટા માણસ છો, કે અપોઇન્ટમેન્ટ દીધી છે, કે જો હું તો છે ને સાવ સામાન્ય ગામડામાંથી આવું છું, હું તો રાખ છું, પણ મેં સાંભળ્યું છે કે મહામહિમ નિશિત ખાન પદે પધાર્યા છે, મારે એમ દર્શન કરવા છે, કે તો બહુ બિઝી છે ને, મિટિંગમાં છે, નામ જેમ કે તમને દર્શન ના થાય, અને એમ કેમ આમ રગજગ ચાલી કે તમે આમ સાવ તમારા હાલ જો, તમારા કપડા પણ વ્યવસ્થા હાલ લગર ભગર તમે લાગો છો. આ રગજગ ચાલતી એમાં નિશિત ખાન અંદર આમ ખલેલ પહોંચ્યો નાચગાનમાં, કે આમ શું બહાર કોલાહલ ચાલે છે. સિપાને આમ હુકામ કર્યો કે અંદર આવું શું છે, કે જો ને સાવ ભિખારી છે, તમારો ટાઈમ બગાડવા માટે આવ્યો છે, કે અંદર બોલાવો. ભિખારી અંદર આવે છે અને નિશિત ખાન પોતે પૂછે કે તું કોણ છે, અરે મહારાજા હું તો આપણા દેશનો સૌથી ધનાઢ્ય પુરુષ છું. અને પેલા સિપાહીનો પિત્તો ગયો, અરે સાવ જૂઠું બોલે છે, હમણાં તો બેબી પેલા એવું કહે છે કે હું ગામડાનો માણસ છું, હું રાહ છું, જો તો ખરા તારા કપડાના હાલ કેવા છે, તારા મોઢામાંથી આમ દાઢી કેવી છે, તારા વાળ કેવા છે, હાવ લગર બગર છે, કે એ વાત સાચી, મારા કપડા સામે ના જોશો તમે, હું ખરેખર રાહ હતો, પણ આ નિશિત ખાનના દર્શન કર્યા પહેલા હવે તો મને મહામહિમ પરમ પૂજ્ય 1008 મને નિશિત ખાનના મને દર્શન થઈ ગયા, હવે હું મારી જાતને
1: આ દુનિયામાં સૌથી ધનાઢ્ય પુરુષ માનું છું. આવું આપણે થાય છે?

નિષ્કળણ સંપદે કે છે, જે શેરી શેરી હળદું જ થતા હતા, માર ખાવો પડતો હતો, માર ગાળને દૂર તને જ ખાવા મળતું હતું. એ પરમહંસો કે છે કે રાંગ પણ અમને ના કહેતા, બિચારા અમે નથી, અમે કંગાલ પણ મટી ગયું છે, અમને તો મહા મોટો માલ મળ્યો છે, શ્રીજી મહારાજ સાક્ષાત મળી ગયા છે, આપને પ્રમુખ સ્વામી મહારાજ મળી ગયા. યોગીજી મહારાજ કહેતા, આપણા તુલ્ય બીજા આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માણો એ જ ભૂલા. આપણે ભલે આપણે રોદર રડવાના છે, હવે સ્વામી હવે છોકરો નથી થયો, છોકરો કહેતા માનતા નથી, ગાડી નાની ગાડી છે, એસી ગાડી નથી, સાયકલ નથી, મોટર બાઇક નથી, મોટર બાઇક થાય તો સારું, મોટર બાઇક નથી ગાડી થાય તો સારું, ગાડીમાં એસી નથી, એસી વાળી ગાડી થાય તો સારું, રોદા રોણ. આપને આ મહા મોટો માલ આપને કોણ માલ ભાગ્યશ્રી કોણ લાગે? આપણા ગાડીમાં આપણા શેરીમાં કોઈક સારી ગાડી આવે, અમે કહો જો મોટા સાહેબ જાય છે, કોઈ મોટો છૂટી બુટી સેન્ટી થઈને આવે, આપણી બાજુમાં બેસે, આપણે લાગે હો એની ઘડિયાળ જોઈ, એનો મોબાઈલ ફોન જોયો, એના બૂટ જોયા, એના આધારે આપણે આપણી પોતાની કિંમત કરતા હોય છે. આપણે તો આવા સાક્ષાત, એના અર્થે જો પૈસાના જ રૂવે કોઈ માણસ માલદાર બની શકતો હોય, ભાગ્યશાળી બની શકતો હોય, તો પછી આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી કોણ છે? સૌથી ધનાઢ્ય કોણ છે આ દુનિયામાં જાણો છો ને? કોણ? બિલ ગેટ્સ. બિલ ગેટ્સનો કોઈને ઘણે પરધર્મી થઈ છે, છતાં આપણે બધા જ આપણે ઓળખતા થઈ ગયા છે. બિલ ગેટ્સ વર્લ્ડ રિચેસ્ટ મેન. થોડાક વખત પહેલા એના વિશે લેખમાં કંઈક વાંચેલું, જોકે હવે તો પૈસા ઓછા થઈ ગયા છે, પણ એ વખતે એની પાસે 100 અબજ ચોલા થયા હતા. 100 અબજ ડોલર. એમ કેટલા મીંડા આવે 100 અબજમાં? મીંડા નથી ગણી શકતા, પૈસા ક્યારે ગણશો ને? એમ કહેવાય છે કે એ માણસ એ જો એ ગતિના પૈસા જો વધતા જતા હોત તો 2005 સાલમાં બાંગ્લાદેશનું જે જીડીપી છે, બાંગ્લાદેશ આખા દેશનું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એના કરતાં વધારે પૈસાના થઈ જાય. અને એનો જે 2004 સાલમાં 1000 અબજ ડોલર થઈ જતા, અને એનું જે વાર્ષિક ઉત્પાદન છે એક એક કંપનીનું, એ બ્રિટિશનું પણ જીડીપી કરતાં વધી જાત. 2005 સાલમાં 1000 અબજ ડોલર થઈ ગયા હતો. એક કલાકમાં એ પૈસા કેટલા કમાતો? એક કલાકમાં $4.5 મિલિયન, એટલે કે $45 લાખ એક કલાકમાં એ પોતે કમાઈ જાત. આપણે 2 કલાકની સભા ભરશું ને, એમાં 90 લાખ ડોલર એ પોતે કમાઈને ઉભો થઈ જાત. આપણે બધા જ આખી જિંદગી કુટાઈને મરી જાય ને તો પણ એટલા ના કમાય આપણે, એટલો ધન. એ લોકો એવું ગણતરી કરેલી કે એના જે પૈસા છે 100 અબજ ડોલર, એ ડોલરની નોટ છે ને તમે એની થપ્પી કરો લાઈનને થપ્પી, અને એક એક ડોલરની તમે નોટની થપ્પી કરો તો એ થપ્પી કેટલી ઊંચી થાય. હવે પૈસાની નોટ છે, કાગળ જ છે, કંઈ ગાદલો નથી ગયા. એક પૈસા ડોલરની નોટ, એવા 100 અબજ ડોલરની નોટ તમે થપ્પી કરો તો કેટલા મીટર થાય? કલ્પના થાય છે કે એમ કેટલા મીટર? 1000 મીટર? 1 કિલોમીટર? જાજુ નહીં હે, ફક્ત 25,000 કિલોમીટર. બોલો, 50,000 કિલોમીટર ડોલરની નોટની થપ્પી. વિચાર કરો, આમાં તો મજા પડી જાય કે નહીં? હમણાં છે ને આ વાત આણંદમાં કરેલી, આ બિલ ગેટ્સની પૈસાની વાત. એક હરિભક્તા બેઠા હતા ને આગળ, આમ મોડું થઈ ગયું, મોઢામાં પાણી આવી ગયું, આમ થઈ ગયું. પૈસાની વાત બધાને ગમે ને, પણ પેટમાં ગડગડિયા થઈ જાય ને મોઢામાં પાણી આવી જાય. કેપી સામે પેલી વાત કરે કે આપણે ટ્રેનમાં બેઠા હોય, આવી વાળો સામેવાળો માણસ હોય, ટિકિટ કલેક્ટર આવે ને પૈસા માટે પેલું વોલેટ કાઢે અને પૈસા ગણે ને સામે, તો આપણે ગણવા માંડે 1 2 3 બરાબર 6.85 ની નોટ છે, 300 રૂપિયા લઈને નીકળો છે ભાઈ. પૈસાની વાત આવે ને આપણે મોઢામાં પાણી આવે છે, સ્વામીશ્રીના દર્શન કરીને આપણે મોઢામાં પાણી આવે છે. સ્વામીશ્રી આપણું સાચું ધન છે. નિષ્કળાન સ્વામી કહે છે, બિલ કહે છે, તું તો રાગ છે, તને ક્યાં મળ્યા છે ભગવાન? મને ભગવાન મળ્યા છે, મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. આખી દુનિયા તો ધૂર ચાટે છે, હું માલદાર બની ગયો છે. આપણે જો મલાય કે બિલ ગેટ્સ આગળ, તો આપણે તો બિલ ગેટ્સ આપણે આગળ કંઈ હિસાબમાં નથી. 1890 સાલમાં સ્વામીશ્રી બર્મિંગહામ હતા, જોગેશ્વર પારેખનાગ બાપા ઘરે પધારેલા, બપોરે જમતા હતા. એ વખતે યોગીજીમાનું જીવન છે, 9-9-12 પડેલું. એમાં યોગીજીમાંની વાત નીકળી કે ક્યાં ગંગો તેલી ને ક્યાં રાજભોગ ને ક્યાં ગંગો તેલી. બાપા બધા યુવકો લંડન હતા બધા, બાપા કે આ લોકો નહીં સમજાઈ ગઈ, તમારું નિરૂપણ કરવું, ભાષ્ય કરવું પડશે. યોગ્ય પ્રમુખ સ્વામી મારા સમજાવા ગયા કે રાજા ભોજ કોણ, ગંગો તેલી કોણ. એટલે કેપી સ્વામી સાથે હતા, કેપી સ્વામીનું જુદી રીતે ભાષ્ય કર્યું, છોકરાને સમજાય રીતે એની ભાષામાં, કે ક્યાં પ્રિન્સ ચાર્લ્સ અને ક્યાં દરેડ બાપુ. દરેડ બાપુ હવે સાવ દરેડ કેવું ગામ, 2-5 ગામના ધણી કહેવાય, અને ક્યાં પ્રિન્સ ચાર્લ્સ, બ્રિટિશ કોમનવેલ્થના રાજકુંવર. બાપા એકદમ સ્તબ્ધ થઈ ગયા, કેપી આવું કેમ બોલો તમે?
કે દરેક બાપુને તો સાસીમાં યોગીજન મંડળે સેવા કરેલી. આપણે જાણીએ છીએ કે જયારે ગઢડામાં સાસીમાં સારંગપુર હતા, બિરાજમાન બીમાર હતા, ગઢડા મૂર્તિ પ્રતિષ્ઠાની આરતી કરવા માટે સાસી મહારાજ એ વખતે જયારે ગઢડા જાય છે ત્યારે દરેક બાપુની ગાડીમાં જાય છે. એ ગાડી હજી દરેકમાં દર્શન સ્વામી આપે છે પ્રસાદીની, એકમાત્ર ગાડી વખતે સંસ્થામાં દરેક બાપુની. બાપા કહે છે દરેક બાપુએ તો સાસીમાં યોગીજન મળેલા સેવા કરેલી, એવા દરેક બાપુ આગળ તો 100 પ્રિન્સ ચાર્જ આટા માણે. ક્યાં પ્રિન્સ ચાર્જ? અને જોકે તો પ્રિન્સ ચાર્જને પણ હવે સંબંધ થઈ ગયો પાપાનો, અને એમના ઘરે પણ પધરામણી થઈ ગઈ, એટલે હવે એ પણ માલદાર બની ગયા. પણ જો સાચા રાજાધિરાજ આપણે બની ગયા પ્રમુખ સ્વામી મહારાજના સંબંધે, બાકી બીજું કોઈ નહીં. આ આપણી જીવનની જે કમાણી છે, બાકી બીજું તો હેવિંગ લોટ્સ ઓફ મની ઇઝ નોટ ધ સેમ એઝ બીંગ રિચ. યાદ રાખજો, તમે કદાચ પૈસાદાર હો એનો અર્થ એમ નથી કે તમે સમૃદ્ધ છો. પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું જુદી વસ્તુ છે. આજે આપણે કિસ્સામાં અબજોપતિ પણ પોતે કંગાલ હોઈ શકે, જીવનનું જે કંગાલ પણ જ્યાં જ્યાં તમે ફાફા માળો માન માટે ભિખારી બધા છે જ. અંતરનું જે ખાલીપો છે ને એ બહુ ભયંકર હોય છે. અબજોપતિને પણ પોતે અંતરમાં ખાલીપો સતાવતો હોય છે. આપણે સાચું આ નાણું મળી ગયું, બીજું કદાચ નાણું કેવું છે? મુક્તાન સ્વામી પોતે કહે છે

0: અણગણું નાણું સંચય, કદાચ અગણિત નાણું હોય, અથવા હજી કદાચ 100 અબજ રૂપિયા આપણે ગણી શકીએ, અંતે તો નિર્ધન્ય થઈને જ જવાનો છે. પણ આપણે એવા માલદાર બની ગયા છે કે આપણે તો જન્મ જન્મનું રાગપણું મટી ગયું છે, આપણા માટે તો નિર્ભય નાણું, આપણે તો હવે એવા બની ગયા છે. સ્વામી શ્રીની એક દ્રષ્ટિ માત્રથી કવિ શું કહે છે, તોડી ભવની જંજીર કરે સૌને અમીર, એવો અલૌકિક ખજાનો તારી આંખોમાં. સ્વામી શ્રીની એક દ્રષ્ટિને આપણે આમ આમ એક આમ દ્રષ્ટિદાન મળી જાય, આપણું અંતર આમ ભરાઈ ભર્યું થઈ જાય. જે કરોડો રૂપિયાનું દાન પણ આપણે નહીં આપી શકીએ, એ સ્વામી શ્રીની એક દ્રષ્ટિથી આપણે પામી શકીએ છીએ. સ્વામી શ્રીનો આ એક અલૌકિક આપણે આ ભેટો થયો છે. સ્વામી શ્રી સાચા અર્થમાં આપણા આવા ધન બન્યા છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જ્યારે આવું ધન બને, મુક્તાન સ્વામી ગાયું, નિર્ભય નાણું, માણસ નિર્ભય થઈ જાય છે, મારું કામ થઈ જાય, હું સલામત છું, આઈ એમ સેફ. આમ તો પૈસાથી ક્યારેય સેફટી નથી મળતી. આપણે લાગે કે પૈસાથી આપણે સેફ છે, તો શા માટે પૈસાને સેફમાં મૂકવા પડે છે? જો પૈસાથી જ આપણે સિક્યુરિટી આપણી હોય, જે વસ્તુને આપણે સાચવી પડે છે, એ વસ્તુ આપણે કેવી રીતે સાચવી શકીએ? પૈસાથી જીવનમાં ક્યારેય સિક્યુરિટી નથી, લખી રાખજો. રવિનાથ ટાગોર એક બહુ સુંદર એક પોતાનો પ્રસંગ ટાંકે છે, ટૂંકમાં જ એક પ્રસંગ છે. એકવાર જાપાનમાં ગયા હતા રવિનાથ ટાગોર, એમની ગીતાની બધી આ પ્રવચન માળા ચાલતી હતી. એમાં એક ત્યાંનો એક સ્થાનિક માણસ બહુ પ્રભાવિત થયો સામાન્ય કપડા એના, એને આમંત્રણ આપ્યું કે કવિ સાહેબ તમારા ઘરે પધરામણી કરવા માટે આવો. હવે લાગ્યું કે સાવ સામાન્ય પેલો જબો લેંગો પહેરતો હતો માણસ. ગાડી કંઈક તમે ઘરે કંઈક હું ગાડી મોકલીશ કે ચોક્કસ આવીશું. એની રોલ્સ રોયસ ગાડી આવે છે. એટલે રવિનાથ ટાગોરને થયું કે કદાચ કોઈની મિત્રની ગાડી મોકલી હશે લેવા માટે. રોલ્સ રોયસ ગાડીમાં એ ગાય બેસે છે અને એક મોટા મોટા મોટા મેલમાં ગાડી ઊભી રહે છે. રવિનાથ ટાગોર થાય છે કે કદાચ વચ્ચે કંઈક ભદ્રામણી કરવાની હોય ને, એટલે પેલા સાહેબના ઘરે પછી પેલા ઘરે પેલા ભાઈના ઘરે પછી આવશે, પેલા એક આ વચ્ચે ભદ્રામણી કરી જાય. કોઈ કોના ઘરે આપણે આવ્યા કે આ મારું ઘર છે, આ તમારું ઘર છે કે આ ગાડી કે મને મારી છે કે મારી એના જેવી 5 છે. ખબર પડી કે આ માણસ તો અબજોપતિ માણસ છે. પણ રવિનાથ ટાગોર તમારા કપડા તો જો સાવ સિમ્પલ છે કે જો મેં મારી જીવનમાં એક વાત નક્કી કરી છે, મેં પૈસા કમાયા છે, પણ મને એટલી સમજ પડી છે કે જે વસ્તુને મારે સાચવવી પડે એ વસ્તુ મને ક્યારેય નહીં સાચવી શકે. મારે બેંકમાં રાખવા પડે, મારે ઇન્ટરેસ્ટ જોવું પડે, સ્ટોક્સમાં જવું પડે, શેર બજાર જોવું પડે, એના આધારે મારે પૈસાને સાચવવા પડે, કોઈ લઈ ના જાય, એ મારું કઈ રીતે સાચવી શકશે? મારી વાત મારી જીવનમાં તો એક જ વસ્તુ મને સાચવી શકે છે, મારી સમજણ. રવિનાથ ટાગોરે આ પ્રસંગ એમને ટાંકેલો. આપણા જીવન આપણે શું સાચવી શકશે? આપણા જીવનમાં આપણે ક્યારે સેફ બન્યા છે? આપણે સત્પુરુષ મળ્યા છે. જીવનમાં ગમે તેવો પ્રસંગ આવે, એવા સાચા ગુરુ મળે, તો આપણે કેટલા નિર્ભય આપણે થઈ શકીએ છીએ. સ્વામીજી પોતાનો એક પ્રસંગ છે, અમદાવાદમાં હતા અને લખણી ચાલતી હતી, મને લાગે છે 92 પ્રસંગ હશે. એ વખતે સમય માટે લખણી ચાલતી હતી. એ વખતે જૂનો પૂજા હોલ હતો જૂના સંતાશ્રમમાં. હરિભક્તો મોટા હરિભક્તો લખણી કરતા હતા, લાઇનમાં આવતા હતા. પછી એક હરિભક્ત એટલે હરિભક્તની લાઇન ત્યાં બહાર હોય, વારાફરતી ખાનગીમાં સ્વામીને મળી જાય. આમ ઘણો સમય થઈ ગયો હતો, બાપાને જમવાનું પણ મોડું થતું હતું. એટલે બાપાએ ખાલી વિશ્વેશ સ્વામી રાજા ગૃભા હતા એમને પૂછ્યું કે હજી કેટલા હરિભક્તો છે. આમ તો લાઈન પૂરી થઈ ગઈ હતી, પણ વિશ્વેશ સ્વામી ગમત એ સ્વભાવ એટલે બહાર ડોક્યું કરે છે. અને સ્વામીને કે સ્વામી હજી તો 50 હરિભક્તો છે. એક એક હરિભક્તો આગળ 15-20 મિનિટ તો કમસે કમ જાય કે 50 હરિભક્તો છે. સાંઈ બાપાએ એકદમ આરસ મોડી હાથ ઊંચા કરે છે, પગ લાંબા કરે છે ને આમ શ્વાસ લીધો. પછી કે વિશ્વારી 50 થી 500 હોય તો આવવા દો, આવવા દો. સાસરી મારની સેવા છે ખબર છે, એ જે કેફ હતો ને આમ આવવા દો, જેને થવા આવવા દો. આમ મારા ગુરુ સાસરી મહારાજ છે, મેં સેવ્યા છે, જિંદગીને આપણે પડકાર ફેંકી શકીએ. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, જિંદગીને પણ જે પણ કંઈ સમસ્યા જે પણ કંઈ પડકાર ફેંકવાય મારી તાકાત છે. મારા ગુરુ મને એવા મળ્યા છે, હું નિર્ભય થઈ ગયો છું, નિશ્ચિંત થઈ ગયો છે. મારા ગુરુ એવા મળ્યા છે, મારો વાકો વાર પણ નહીં થાય એવા મને સમર્થ ગુરુ મળ્યા છે. વાકો વાળની વાત આવી ત્યારે બીજો પ્રસંગ આપણે પૂર્વે કહી ચૂક્યા છે, પણ હરિભક્તો કેટલા નવા પણ આવ્યા છે, આપણે ભેગો કહી દઈએ આ પ્રસંગ એના પર પૂરું કરીએ. સ્વામીશ્રી આપણે મળ્યા, આપણે કેટલા નિર્ભય થઈ ગયા. 98 સાલમાં સ્વામીશ્રી નૈરુબી હતા, એ વખતે 12 દિવસ જ રોકાણ હતો. સ્વામીશ્રી બીજા જ વર્ષે ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે આવવાના હતા. એ મંદિર મહોત્સવના કાર્યક્રમ માટે સ્વામીશ્રી રોજ સાંજે પેલા અગ્રેસર હરિભક્ત સાથે મિટિંગો કરે. મહેન્દ્ર કાકા હોય, કિરણભાઈ હોય, રાણા હોય, પટેસા હોય, 5-7 હરિભક્તો હતા. બાપા રોજ રાત્રે જમી લે એ જ ભોજન કક્ષમાં પોતાના આસન ઉપર જ, ત્યાં ટેબલ હોય આગળ પેલું ઓશિકું હોય, અને ત્યાં બાપા ઓશિકા પર હાથ ટેકવીને તે મીટિંગો ચાલે, મતલબ મેં આપણે બધા પાથરે હોય અને મંદિર મોસો કીધે કરો, નગરયાત્રા તે બધી વાતો ચાલે. એ વખતે રાત્રે એક વાર સંતો બાજુમાં બાપાનું જે શયનકક્ષ હતો દરવાજો ખુલ્લો રાખી અમે દર્શન કરતા હતા. એ વખતે વલ્લભ સ્વામી આવ્યા. વલ્લભ સ્વામી કહે છે કે જોજો હમણાં મીટિંગ પતશે ને બધા હરિભક્તો વારફરતી લાઇનમાં આવશે આશીર્વાદ લેવા માટે. એ વખતે સ્વામી બાપા બધા હરિભક્તોને માથે હાથ મૂકશે, પણ આ હરિભક્ત છે ને એક પર્ટિક્યુલર હરિભક્ત એના માથે હાથ નહીં મૂક્યા. એટલે અમને થયું કે આવો અન્યાય, બધા હરિભક્તો સરખા છે બાપા માટે અને બધાના માથે હાથ મૂકો ને આ હરિભક્તને માથે કેમ નહીં. એટલે અમને થયું કે તમે જોજો. એ જ વખતે મીટિંગ પૂરી થઈ, બધા મેપને બધા જતા, નકશા બધા સંકળી લીધા અને હરિભક્તો લાઇનમાં આવ્યા. બાપા બધાને માથે હાથ મૂકે અને આજે હરિભક્તની વાત ચાલતી હતી ને એ હરિભક્ત આવ્યો ને બરાબર બાપા આમ હાથ મૂકવા ગયા માથા ઉપર, તરત ખસાડી લીધો અને ખભા પર હાથ મૂકી દીધો. અમને થયું કે આ તો વાત બરાબર છે, અમારી વાત બધી ઘૂસપૂસ ચાલી બધી. પછી બાપા અંદર રૂમમાં આવે છે, બાબા લઘુ કરવા માટે જાય છે, લઘુ કરીને બહાર આવી અને પલંગ ઉપર સાઈડ ઉપર બેઠા, હાથમાં જલપાત્ર બીજા હાથમાં રૂમાલ, અને અમારી સંતની ગોષ્ઠી ચાલતી ત્યાં. બાપા કહે કે સંતો શું ઘૂસપૂસ ચાલે છે. એટલે પછી વલ્લભ સ્વામી કીધું તમે વાત કરો. એટલે વલ્લભ સ્વામી કે સ્વામી મેં માર્ક કર્યું છે, ઘણી વાર માર્ક કર્યું છે કે દર વખતે બધા હરિભક્ત લાઇનમાં આવતા હોય બધાને માથે તમે હાથ મૂકો છો, પણ આ હરિભક્ત છે ક્યારેય એના માથા ઉપર તમે હાથ મૂકતા નથી. સ્વામી કે એને પેલા નથી, આમ બાપાને પેલા પેલું નામ ના સૂજ્યું, આમ શું કહેવાય ને, બાપા કે એને પેલું નથી કે માથે કે પેલા નકલી વાર. એ હરિભક્ત પોતે વિઘ પહેરતા હતા. સ્વામી કે આપણે માથે હાથ મૂકીએ અને ભાઈ ખસી બસી જાય તો જાહેરમાં લાજ જાય, એના કરતા ખાબો બરાબર છે. આપણે બોલીએ છીએ કે સંસાર ઘંટી ઘૂમતી એમાં અગણિત જીવ દડાય, જોને પ્રમુખ સ્વામી મહારાજના શરણમાં વાકો વાર ના થાય, વાર નહીં આપણો વિઘ્નો વાર પણ વાકો ના કરે એવા આપણને ગુરુ મળ્યા છે, આવા ગુરુ આપણે મળ્યા છે એવા કેટલાક બીજા પણ પ્રસંગો છે એ આપણે આવતીકાલે જોશું. પણ આ રીતે પણ સ્વામીશ્રી આપણા નિર્ભય નાણું આપણો બન્યા છે એને આપણે નિર્ભય નાણુંને આપણે બરાબર જાળવી શકીએ એ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 30મું સોનું ને સ્ત્રી બંધન ના કર્યાનું આ જ માયા છે. બંધન ઝપટમાં લઈ લે એટલે એનાથી મુક્ત થવું એ જ મુક્તિ. સ્વામિનારાયણ હરે. સંવત 1889 દ્વિતીય ચૈત્ર સુધી 9મીનો દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગણરામ બુદ્ધે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની વાસળીએ ગાદી તકિયા પર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓળી હતી ને કારા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોરા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોરા પુષ્પનો ધોરો પાગમાં લટકતો હતો ને પોતાના મુખાર વિંદી આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવત આદિ જે સત્શાસ્ત્ર તે સત્ય છે અને શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. મહારાજ એકવાર કહે છે, આપણે શાસ્ત્ર તમે જાણો કે ના જાણો પણ એ સત્ય જ છે, એ તમારી જાણવામાં ના આવે, કદાચ ઓળખવામાં ના આવે, કદાચ તમે વાંચ્યા ના હોય અને વંચાય કોઈ વાંચ્યું સંભળાયું ના હોય પણ એ શાસ્ત્ર સત્ય છે. શ્રીજીમાં છાપ મારી દીધી એટલે આપણે તો આપણે જે એમની વાણી છે એ મહારાજ સત્ય કરી બતાવી છે. એટલા શાસ્ત્રો આપણે ભણ્યા ને હોય જાણતા ન હોય પણ એ સત્ય છે. એક તેવી પરિસ્થિતિ હોવી જોઈએ તો કે આ બધા જે શાસ્ત્રો છે એ ગપસપ નથી, એ કંઈ નથી, સત્શાસ્ત્ર, બીજા શાસ્ત્રની વાત નથી, સત્શાસ્ત્રની વાત છે. અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓ ને, શ્રીમદ્ ભાગવતમાં સુવર્ણ વિશે કરીનો નિવાસ કર્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. આપણે સુવર્ણ તુલા કરવાની છે, મારે કે અમારે દીઠું ગમતું નથી તો કેવી રીતે કરવું? તમારો ભક્તિભાવ એ સ્વીકારે. સુવર્ણ ગમતું નથી, સુવર્ણ તમે 1000 મણ ધરો તો મારે, પણ એમાં જે રહેવું ભક્તિભાવ, એ ભક્તિ સ્વીકારે છે, એટલે આપણે પાયા છીએ. નહીં તો આ સુવર્ણ તુલાનો કોઈ અર્થ નથી. પણ તમારો ભક્તિભાવ, તમારો પ્રેમ જે મહારાજ માટે છે, સંતો માટે છે, એ મહારાજને ખેંચી લાવે છે અને ઠેઠ અક્ષરધામમાંથી આપણી પાસે લાવે છે. જુઓ ને શ્રીમદ ભા

જીવો અને શ્રીમદ ભાગવતમાં સુવર્ણને છે કરીનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. રૂપ સ્ત્રી પુરુષ બંનેનું આવી ગયું. મહારાજે રૂપ કહ્યું, નહીં તો આપણે સ્ત્રી ને વિશે માયાનો ભાવ ધરીએ છીએ, પણ મહારાજ રૂપનું આમ બધું આવી ગયું. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવો જ બંધનકારી રૂપ પણ છે. કેમ છે, જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાવ્યા વિના રહે નહીં. આ સત્ય વાત કરી છે. આ બે જ છે, ધન ને સ્ત્રી, એ જ માયા છે. અને એમાંથી મુક્તિ મેળવી એ મુક્ત થયો અને શ્રીજીમાના ભગવાનના સુખે સુખ્યો થયો. પણ આ બેમાં એ અનંત વર્ષના આપણા સંગાતી છીએ. અનંત વર્ષથી અનંત જન્મ લીધા, પણ એ બે સ્ત્રીના ધન ભેગું જ આવ્યું છે. અને એમાં જ બધું એ જ માયા છે. અને એમાંથી છૂટ્યા તો જ મુક્તિ થાય, નહીં તો ના થાય. જ્યારે રૂપાણ સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય, ગમે તેવો ધીરજવાન, બધું ધીરજ જ્ઞાનથી અને પોતાના વર્તનથી આવે છે. વિચારે જે વાંચ્યું સાંભળ્યું હોય, ખૂબ ધીરજ રાખીને વિચાર્યું હોય, પણ તોય મારે કહે કે ત્યાં કોઈનું ચાલતું નથી. ત્યાં રૂપાણ સ્ત્રી હોય ને તે સભામાં આવે તે ગમે તો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાવી ના રહે નહીં. આ હકીકત છે. સ્ત્રીને હોય એવું પુરુષને માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. મારે કહે બંધનકારી નહીં, અતિ બંધનકારી. આખી દુનિયા જગત જ આ છે. એમાંથી મુક્તિ મેળવી એ ખરી મુક્તિ છે. અને શ્રીજી મહારાજ સિવાય કોઈ કરી શકે નહીં. આ મુક્ત આ બંધન તૂટી શકે જ નહીં. પણ શ્રીજી મહારાજ મળ્યા છે એવી પ્રાપ્તિ છે, એટલે એમના સંબંધ અને એકાંતિક ભક્તોના સંબંધ આ બધું લપ છૂટી જાય છે. માટે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. એટલે માટે મહારાજે નિયમ આપ્યા છે આપણને કે રૂપ જોવું નહીં અને સોનું એના વિશે વાસના ના રાખી, એ બધી વાત કરી છે. તો એમાંથી મુક્તિ થાય. આપણે તો બધા ભગવાનના ભક્ત છીએ, ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે આ બે જ્ઞાને કરીને શ્રીજી મહારાજ મળ્યા છે, સંત મળ્યા છે, એટલે આ બે મળ્યા છે. એટલે શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રોંગસાઈ મહારાજ મળ્યા છે. તે સહેજે જ આપણને એમાંથી વૃત્તિ ઉઘડીને ભગવાનને સંતમાં વૃત્તિ રે જડી દેવાય. એટલે આપણા માટે તો સહેલું છે. સત્સંગી છે અને એમાં BAPSના સત્સંગી હોય એના માટે તો ખાસ વધતી સહેલું છે. કેમ કે આપણને શાસ્ત્રીમાં યોગી બાબા પ્રોંગસાઈ મહારાજ મળ્યા છે, એવા જબરજસ્ત સંત છે. એટલે આપણે સહેજે એમાં વૃત્તિ રહે અને બીજેથી ગૌણ થઈ જાય. માટે સોનું ને સ્ત્રી અતિ બંધનકારી છે. અને બે પદાર્થનું બંધન તો ત્યારે ના થાય

0: એને બંધન ક્યારે ના થાય. મારે કહ્યું કે એ વાત સમજાવે છે. અને એ પદાર્થનું બંધન તો ત્યારે ના થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન બ્રહ્મ તેને જ એક સત્ય જાણે. અતિ જ્ઞાનની વાત આવી, એમાં બધું ખાલી ઉપર ઉપરથી જાણી લે જાણવું ના કહેવાય, અમલમાં આવે ત્યારે જાણવું કહેવાય કે આ સત્ય. માટે સોનું ને સ્ત્રી એ તો બે અતિ બંધનકારી છે, અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ના થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે. અને આ બધું તમારે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી, પાતાલથી લઈને ઠેઠ પ્રકૃતિ પુરુષ બધા દેહભાવ છે. એટલે દેહભાવથી પર થાય તો જ આપણને સુખ આવે. અને બે તો એ ધામ ધાવીને મુક્ત આ ત્રણ સત્ય છે. બીજું બધું છે પણ બધું માઇક છે, બંધનકારી છે. જ્યારે પ્રકૃતિ પુસ્તકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને એક સત્ય જાય છે, ગુણાતીતાનંદ સ્વામી જે તેને જ એક સત્ય જાણે, ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને, જે અક્ષર પુરુષોત્તમ દાસોસ્મી આપણે જે વાત કરી છે, મંત્ર રટીએ છીએ, એ આ જ છે કે એક બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મને સત્ય માને, પોતાનું સ્વરૂપ માને. એટલે અક્ષર આપણે હું અક્ષર છું એવી રીતે માને, પણ પુરુષોત્તમ દાસ છું, પુરુષોત્તમ બાપ નહીં, પુરુષોત્તમ દાસ એ રીતે. તો લાઈનમાં આવે આપણું જ્ઞાન. અને તમે જે મહારાજને જે કહેવું છે, જણાવવું છે, એ એમાં દ્રષ્ટિ પહોંચે અને આપણે સુખિયા થઈએ. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે, નાશવંત જાણે. ભલે જો આપણે દેહ છે, પણ દેહ કેટલું ચાલે? દેહ 5-25-100 વર્ષ ચાલે, એથી વધારે ના ચાલે, પછી ખરી પડે. તો એ બધું નાશન છે, અસત્ય છે બધું. પણ જે મહારાજની વાત છે, અપાર અનંત, એનું આવરદા જ ન કહેવાય. બીજી ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધીને આવરદા ગણાય, એને કાર નડે છે, કાર ભક્ષી જાય છે. પણ એનાથી પર જે આ સ્વરૂપો બ્રહ્મ અને પરબ્રહ્મ, ધામ ધાવીને મુક્ત, મુક્ત પણ પર થઈ ગયા છે. તો આ ત્રણ વસ્તુ સત્ય છે. બીજું બધું મહારાજે કહ્યું કે ઘણા કાળે પણ એને કાર ગ્રહી લે છે, એટલે નાશન છે. બહુ મોટા વખતે થાય, ઘણા કાળ વખતે, પણ છે નાશન. અને તુચ્છ છે અને ક્ષણિક છે. શ્રીજી માની ગણતીમાં તો બ્રહ્માંડો ગણતી બનાવે તો આ બ્રહ્માંડની ક્યાં વાત છે. તો મહારાજ પોતાની દ્રષ્ટિએ વાત કરે છે કે આવી આવું જ્ઞાન થાય. એટલે ટૂંકમાં ભગવાનને શ્રીજી માની વિશે અતિ દ્રઢ વિશ્વાસ જોઈએ તો બધું કામ થઈ જાય એકદમ સહેલાઈથી. અતિ દ્રઢ વિશ્વાસ હોય તો જે મહારાજ કહે છે એ પ્રમાણે આપણા મનમાં જીવમાં ગોઠવાઈ જાય અને આપણું કામ થાય. અને ભ્રમ થકી ઓરું જે પ્રકૃતિની પ્રકૃતિની કાર્ય માત્ર તેને અસત્ય જાણે, નાશવન જાણે, ને તુચ્છ સમજે. આટલું બધું કહ્યું. આ ઠેઠ પ્રકૃતિ પુરુષની આ કેટલું બધું તંત્ર મોટું છે, પણ ઠેઠ બધું મારે કે શ્રીજી માની દ્રષ્ટિએ, ભ્રમ અને પ્રમેયની દ્રષ્ટિએ આ બધું પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે, નાશન જાણે ને તુચ્છ સમજે. તુચ્છ હવે બે પૈસાની વસ્તુ હોય એને જેમ તુચ્છ સમજીએ છીએ, એવું મારા કે ઠેઠ પ્રકૃતિ પુરુષનું કાર્ય બધું અસત્ય છે, તુચ્છ છે, નાશન છે. ને માઇક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે, અને જે માઇક નામ માત્ર એ બધું નાશન છે, તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ પામે. ભગવાન મળે તો જ આ થાય બધું મહારાજ, અને એમને વિશે એમના વચન વિશે અતિશય સત્ય ભાવના થાય, અને એ જે કરે આપણને જીવમાં મહારાજ સિવાય બીજું કોઈ વસ્તુ હૃદયમાં રાખે નહીં. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ આ વચન છે, એ પ્રમાણે આપણે રહીએ તો કામ થઈ જાય. એ બધાથી પર આ બધી વસ્તુ દીર્ઘકાળે આપણને બધું નામરૂપને આકાર બધું દેખાય, પણ શ્રીજીબાની દ્રષ્ટિમાં, બ્રહ્મ અને પ્રમેયની દ્રષ્ટિમાં અતિશય તુચ્છ ક્ષણિક ના છે. એટલે જે મહારાજનું સ્વરૂપ આવી રીતે ઓળખીએ, બ્રહ્મ અને પ્રભુ સ્વરૂપ આવી રીતે ઓળખીએ તો આપણને મુક્તિ થાય. અને આપણે શાસ્ત્રીમાં યોગીવાન પ્રભુ મળ્યા છે એટલે થશે જ, એમાં શંકા વિનાની વાત છે. એટલે એમની પાંખમાં આવી ગયા છે, ઝપટમાં આવી ગયા છે, એ મારી પીટીને ભ્રમરૂપ કરશે કરવાના છે આપણને. તમે જે શું કરો ભાઈ ઠપકાઈને તમને ભ્રમરૂપ કરવાના છે, એ એમની દયા કહે. કેટલી દયા કહેવાય. તેને સોનું અને સ્ત્રી બંધન ના કરે, ને બીજા તો જરૂર બંધન કરે, જરૂર કરે બીજા બધાને. અમારા સ્વામી બ્રહ્મ પ્રમાણનું જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય, તેને જે આ કોઈ સ્ત્રીને ધન બંધન ના કરે, બાકી બીજા તો જરૂર કરે. મારા ઇતિ વચનાવ્રતમ એ રીતે મધ્યનું ત્રીસમું વચનાવ્રત થયું સહજાનંદ સ્વામી મહારાજની જે.
1: કહેતા થોડોક ભાર લાગે છે કે જોજો તમે આજનો વિદાયનો દિવસ પણ આવી ગયો. આપના આગમન પૂર્વે અત્યારે દરેક રિજનના પ્રતિનિધિ રૂપે પૂજ્ય કોઠારી સંતોએ જે કંઈ પણ આપની દિવ્યતા, આપના પ્રતાપના દર્શન થયા, અનુભવ થયા એનું વર્ણન કર્યું. પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ પણ સમગ્ર વિચરણમાં જે તે પ્રસંગોના સાક્ષી બન્યા તેની વાત કરી. હવે અમારે પ્રમુખ સાંઈ મહારાજનો આપનો અભિપ્રાય જાણવો છે સ્વામી, કારણ કે બાપા 2014માં પધાર્યા હતા એ તો અણચિંતવ્યું સુખ હતું, પરંતુ છેલ્લે સ્વામીશ્રી 2007માં પધાર્યા હતા, તે પૂર્વે સમગ્ર નોર્થ અમેરિકામાં, અને આજે નવલ સ્વરૂપે આપના સ્વરૂપે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તો હે પ્રમુખ સ્વામી મહારાજ, આપને સ્વામી અમે પ્રશ્ન પૂછીએ છીએ કે બધા સંતોએ અને આપની સાથે વિચરણ કરતા પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ પણ એમના પ્રસંગો અને અભિપ્રાયો આપના વર્ણવ્યા, પણ 2007 પછી પ્રથમવાર સત્પુરુષ રૂપે આપ પધારીને નોર્થ અમેરિકાના દરેક કેન્દ્રમાં ગયા છો, તો આપનો આ અમેરિકાનો સત્સંગ એ કેવો લાગ્યો, આપનો એ અભિપ્રાય અને આદેશ જાણવાની અમને અભિલાષા છે.
0: સરસ હોય ને, સરસ જ હોય. અને બધે ઉત્સાહ બહુ છે, અને જે આપણે ઉપાસના નિષ્ઠા અને ધર્મ નિયમ એ બધા કરુણાશંકર ભાઈ જે બધી વાત કરેલી કે બધું જ છે અહીંયા, એટલે સત્સંગ તો જબરજસ્ત છે. અને આગળનું વધશે.
1: એ ડભોઈના કરુણાશંકરે સ્વામી સંવાદમાં પાત્ર રૂપે આવીને આપને પ્રશ્ન પૂછ્યો હતો કે અક્ષરધામમાં જવું છું અને પ્રમુખ સાહેબ મહારાજને કંઈક કેવડાવવું છે, ને આપે વારંવાર એકની એક વાત દોહરાવી હતી કે લાઈન ચાલુ છે, ફરજ બજાવીએ છીએ, પણ એ સાંભળીને મહારાજ સ્વામીને બાપા શું બોલ્યા હશે? લાઈન ચાલુ છે, ફરજ બજાવીએ છીએ, એવું આપે વાત કરી, પણ એ સાંભળીને બાપા કેવા રાજી થયા હશે, શું બોલ્યા હશે?
0: રાજી થાય ને, આપણે ક્યાં ખોટું કરીએ છીએ, ઈચ્છા પ્રમાણે કરીએ છીએ.
1: સ્વામી આપ તો અંતર્યામી છો, અંતર્યામી રૂપે આપ બધું જ જાણો છો, છતાંય પ્રત્યક્ષ રૂપે આપ દરેક સેન્ટરમાં પધાર્યા છો અને બધું જોયું પણ છે, ત્યારે ત્રણ વાત આપને પૂછવી છે. વિદાયનો ભાથું તો ન કહી શકાય, પણ આપની અંતરની રૂચિ જાણવાની એમાં અભિલાષા છે. એમાં પહેલો પ્રશ્ન છે, આજે નોર્થ અમેરિકાના તમામ હરિભક્તો કેટલાક પોતાના મંડળોમાં, મંદિરોમાં અને કેટલાક પોતાના ઘરમાં બેસીને આજની આ સભાના આપના દર્શન કરી રહ્યા છે અને આપના અંતિમ આશીર્વાદને સાંભળવા તત્પર છે. તો એ બધા વતી સ્વામીશ્રી આપને એક પ્રશ્ન છે કે સત્સંગી તરીકે અમારે શું કરવું જોઈએ? આ વિચરણ દરમિયાન આપે જે કંઈ જોયું સાંભળ્યું છે એના આધારે હવે એક સત્સંગી તરીકે અમારે શું કરવું, કુટુંબના સભ્ય તરીકે અમારે શું ફરજ બજાવી, અને ત્રીજી વસ્તુ વ્યક્તિગત રીતે અમારે શું કરવું જોઈએ? આ ત્રણ પ્રશ્નો છે.
0: જો એટલે બંધામાં જીવ ભાવ રાખવો એ સ્વામી, અને જીવ ભાવ રાખીએ તો આપણે આગળ વધીએ. અને ટોપ મોસ્ટ કક્ષાએ પહોંચીએ, અને એનું કારણ સંપ છે. સંપ આપણે હોય તો સંપ ઘરમાં, ઘરમાંથી જ શરૂ થાય સંપ, પછી કુટુંબમાં, પરિવારમાં, પછી સત્સંગ મંડળમાં, અને પછી હોલ બીએ પીએસએ એક પરિવાર એમાં પહોંચી જવાય. એટલે દીવભાવથી બધું આ થાય. દીવભાવ ના હોય તો સમ ને બધી મુશ્કેલી પડે, પણ દીવભાવ હોય અને દીવ બધા જ આપણે. મહારાજે ઘણી વાત કરી છે, મારે કહે અલૌકિકમાં અલૌકિક ભાવ દેખાય તો અમે તરત ઉદાસ થઈ દઈએ છીએ. આવા તમે ઘણી વાર કરી છે પણ કોઈ સમજતું નથી. એટલે આ વાત દીવ ભાવ, સાવ સુરત ભાવ, એકતા, દાસપણું, મહિમા, એકબીજાનો મહિમા સમજી, પોતાનો નહીં બીજાનો મહિમા સમજી, પોતાનો બીજાનો મહિમા સમજી, પોતાના દોષ જુએ એ દાસ. એટલે આપણે તો આ બધી ઘણી વાર ઘૂંટાઈ છે. આપણે રોજ કથાવાર્તામાં આ જ આવે છે, અને એ જ કરવાનું છે, કંટાળી નહીં જવાનું. એમાંથી જો ઘણી વાર એવું થઈ જાય કે છે આ વાત છે, સમ રાખીએ જ છે ને, ક્યાં નથી રાખતા, એ બધું સ્પેશિયલ મહારાજના શબ્દો છે, શ્રીજી મહારાજના શબ્દો છે, ગુણાધિકાંતના શબ્દો છે, આ જ ઘૂંટવાનું છે, બીજું કંઈ નવું કરવાનું નથી. બીજું બધું કરીએ છે, એટલે જો આપણે ઓલા પ્રોફેસરે વાત કહી હતી કે 90% બુદ્ધિ ભ્રષ્ટ કરે એ વાત, 90% સારી વાતો કરતા હોય તો બુદ્ધિ ભ્રષ્ટ કરે, અને 9% તો ગડબડ સડબડવાળી છે, અને 1% આધ્યાત્મ છે, એ 1% આપણને મળી જાય. આપણે નરું આધ્યાત્મિક, 1 સેકન્ડ નહીં આપણે નરું આધ્યાત્મિક આધ્યાત્મિક, તો એ વાત 1% વાત મળી છે. એટલે બધું મારા સ્વામીની દયા, એ પોતે પૃથ્વી ઉપર પધાર્યા, આપણા સાથે એક મેક થઈ ગયા, અને આ બધી લહેર કરાવે છે, અને મોક્ષ બીજી બધી તો લહેર, મોક્ષની વાત બહુ અદ્ભુત છે. જો મારા સ્વામી ના આવ્યા હોય મોક્ષ થતો જ નહીં, કોઈ નહીં થતું. એટલે પધાર્યા છે એટલે આપણે લીલા લહેર છે આજ મારે ઘેર.
1: લીલા લહેર સ્વામી, આપની વાત 100% સાચી છે. 99% કાર્ય તો આપ જ કરો છો, અમારે ભાગે તો 1% જ વર્તવાનું છે, અને એમાં પણ આપે આવ્યા ત્યારથી સંપનો ધોધ વવાવ્યો છે. તો આ સંપ રાખવા માટે એક એવી કઈ વાત જે અમારે કરવી, એવો કયો સિદ્ધાંત મનમાં રાખવો જેથી અમે સંપ રાખી શકીએ?
0: એક વાત છે, મુદ્દાની વાત છે કે સામે પાસે સંપ રાખે કે ના રાખે એ જોવા નહીં, આપણે સંપ રાખવું. જો આપણે જે કહીએ કે સામેવાળો સંપ રાખે તો હું રાખું, એનો અંત જ ના આવે. તકરાર થયા જ કરે, કુસંગ થયા જ કરે, અને બરબાદી થયા કરે, અને બધું મંડળ બધું હોય તો તોડફોડ થાય. પણ આપણે પોતાએ મારે શું કરવું સંપ રાખવા માટે, મારે ક્યાં વિચારો કરવા, કેવું બોલવું, એ બધા આપણા તરફથી, બીજા સામે રાખે કે ના રાખે એ આ જવાન નહીં. આપણે શું કરીએ કે સંપ વધે, એને એટલે એને ઝપટમાં લેવા, આપણે ઝપટમાં ના આવવું. એટલે તકરાર કર્યા રાખીએ, સંપ આપણા તરફથી જ સંપની ભાવના હોવી જોઈએ. અને જો યોગી આપા નડિયાદમાં હતા, બે ભાઈઓ ઝઘડ્યા, બે ભાઈઓ સગા ભાઈ ઝઘડ્યા, પણ પછી સંપી ગયા. યોગી આપણને આ વાતની ખબર પડી, યોગી આપણે બોલાયા, અને યોગી આપણે પેંડો જાતે આપ્યો, અને દંડવટ કરવા જતા હતા પણ કોઈ દંડવટ કરવા ના દે. પછી આટલું બધું સ્વામી બાપાને સંપ માટે આટલી બધી ભાવના છે. યોગી આપણા પોતે કહેતા અમારે પૈસા નથી જોતા, સંપ જઈએ છે. એટલે આ કેટલી મોટી વાત, તે વખતે તો સંપ તો હોય ક્યાં, પૈસાની જ ખાધ હતી, પૈસાની જરૂર હતી, પણ તોય એવા કાળે, પણ તે વખતે હાડ મારી હતી પૈસાની, અને ખૂબ તંગી હતી. તે વખતે યોગી આપાએ કહ્યું કે મારે પૈસા નથી જોતા, સંપ જોઈએ છે. એટલે એનું મૂલ્ય કેટલું છે એ આપણે ગણી શકીએ.
1: સ્વામી, પરમ પૂજ્ય સ્વામીશ્રીનો આ એકમાત્ર સંકલ્પ હતો કે પરદેશ મેં બી એક અક્ષરધામ બનાવવાની કી ઈચ્છા હોઈએ, અને આપ પધાર્યા ત્યારથી સંપ સમર્પણ અને સેવાની ભાવનાથી અક્ષરધામ થાય એના માટે સૌ આપની અનુવૃત્તિ પ્રમાણે સેવા તો કરી રહ્યા છે, પણ અક્ષરધામનું આ નિર્માણ થાય, પૂર્ણ થાય, શતાબ્દી પણ ધામધૂમથી ને ભવ્યતા દિવ્યથી ઉજવાય ત્યાં સુધી આવો ને આવો ઉત્સાહ રહે, આવીને આવી શ્રદ્ધા ને આવો નવો સમર્પણ ભાવ રહે, એને માટે અમારે શું કરવું?
0: સમજણ, એક તો નિષ્ઠા. જો નિષ્ઠા બરાબર હોય ને પોલના બધું કામ થાય. સ્વામીએ કહ્યું છે ગુણાતીતાન સાહેબ કે જેને નિષ્ઠા થઈ એને સર્વે કામ થઈ રહ્યો, એને કાંઈ કરવું રહ્યું નથી. નિષ્ઠા મૂળ છે, નિષ્ઠાથી બધા ગુણ શક્તિ ઐશ્વર્ય પ્રકાર બધું જ એમાંથી આવે. નિષ્ઠામાં પોલ હોય તો બધી ઘણું બધું બધું વેર વિખેર થાય. નિષ્ઠા ધળ દઈએ અને આપણે બધા નિષ્ઠાવાળા જ છીએ એટલે આપણે, પણ છતાંય નિષ્ઠાનો અંત નથી. નિષ્ઠા કેટલું બધું વિચારવાનું છે, જોવાનું છે, અને એ રીતે રાખીએ. અને નિષ્ઠા અને આજ્ઞા, એ આજ્ઞામાં નિયમ જે આપણે નિયમ પાળવાની, ગમે એવું થાય પ્રાણના ભોગે પણ નિયમ દ્રઢ કરીને રાખવા. અને મહારાજે કહ્યું કે કદાચ અત્યારે નિયમ ન પાળવતા હોય પણ પ્રાર્થના કરવી નિયમ પાળવા માટે. અને આપણે અને બળ મળે અને એવું રાખવું નહીં કે આ ના થાય તો શું વાંધો. અને બધું જ આજ્ઞા અને નિયમ, નિયમ અને ઉપાસના નિષ્ઠા, એ બે હોય તો કોઈ તમને અક્ષરધામ જતા સુધી રોકી શકે નહીં.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત કાર્યાણ્ય નવમું પાડાખારનું. સ્વામિનારાયણ હરે સંવત 870ના કાર્તિક સુધી પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચાના દરબારમાં ઉતરાતા ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાન સ્વામી તથા બ્રહ્માંડ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને એવી મલિન રીસ હોય કે જેની પર આંટી પડે તે સંગાતે આંટી મૂકે જ નહીં, પાડાની પેટે રીસ રાખ્યા જ કરે એવો જે હોય તે સાધુ કહીએ કે ના કહીએ? પછી એ બે બોલ્યા, જે એવો હોય તેને સાધુ ના કહેવાય. પાડાની વાત એવી છે, વડતાલમાં એક પાડો હતો અને પારો હતો પાર્ષદ. એ બેને કંઈક માથાકૂટ થઈ હશે તો પાડો તો પાડાખારની વાત. એ પાર્ષદને જ્યારે જુએ તો એની પાછળ પડે, જ્યાં જુએ તો પાછળ જ પડે. એ તો બરાબર, પણ એ પાર્ષદ ધામમાં ગયો પછી અગ્નિ સંસ્કાર થયા તો ત્યાં પાડો છે માથું માકીને ખોદે. એને જે પાડા છે પાડો એ સ્મશાન ભૂમિમાં જઈને અને ત્યાં ધૂર ઉછાળ્યો અને એટલે એટલી બધી ખાર. ધામમાં ગયા પછી શું છે, પછી એને પણ એટલી બધી ખાર કે એ રીતે રાખ ઉડાડે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એવો હોય, પછી એ બે બોલ્યા, જે એવો હોય તે સાધુ ના કહેવાય, જે એવો હોય પોતાને કાપી નાખ્યું અને જે એવો હોય એ બે, જે એવો હોય તેને સાધુ ના કહેવાય. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય
0: ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેને કહીને તે ભગવાનના ભક્ત પર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળવાનો શું ઉપાય છે? મુક્તાન સાહેબ પૂછ્યું, મહારાજ જે ભગવાનનો ભક્ત હોય, ભગવાન ભક્ત હોય, તેને રીસની આટી કોઈ આ પ્રકારની આટી બંધાય જ નહીં. ભગવાનનો ભક્ત હોય તો, ભક્ત ના હોય તો બધી ગડબડ સડબડ ચાલે. જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદ્ગીઓના હૈયામાં અવગુણ આવતો હોય, આવે સહેજ, હા, દેહનો ભાવ છે અને જ્યાં પોતા ઉપર આવે, પોતે નીચે રેલો આવે, તે વખતે ગમ્યો હોય, મોટો હોય, નાનો હોય, પણ એનો અવગુણ આવે જ. તો મુક્તાજીએ સીધી વાત પૂછી લીધી કે અવગુણ તો આવવાનો જ છે, પણ એનો ઉપાય બતાવો કે અવગુણ ટાળવાનો ઉપાય શું છે. આપે બધા વિચારવા જેવું છે આ પ્રશ્ન. સાધુ હોય, ગ્રસ્ત હોય, બધા, કેમ કે આ બધું ચાલતું જ હોય, નાની મોટી આટીઓ પડતી જ હોય. જે કોઈને આટી ના પડે અથવા અવગુણ આવે, આટી ના પડે પણ અવગુણ રહેતું હોય, ટૂચ ટૂચ ટૂચ 15 કિલોમીટરની સ્પીડે પવન વાતો હોય, એની જેમ અવગુણ આયા જ કરે, અને એમાં જેની સાથે વ્યવહાર પડે તેની સાથે આટી પડે, પડવાનો સંભવ ખરો. હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદ્ગીનો હૈયામાં અવગુણ આવતો હોય, આવો ના જોઈએ પણ આવતો હોય, મુક્તાન સાહેબ પૂછી જ લીધું બધું. અને તેને કહીને તે ભગવાનના ભક્તો પર રીસ ચડતી હોય. રીસ એ તો બહુ ખરાબ કહેવાય, અવગુનાય બરાબર છે, રીસ ચડતી હોય, રીસ ચડતી તો એને મનમાં સતત એ ભાવ ચાલ્યા જ કરે, તો તે અવગુણ ટાળવાનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય, તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં, અને ભગવાનના ભક્તો પર રીસની આટી બંધાય જ નહીં. આ ભક્તની વાત છે. અભક્ત હોય અથવા તો કાચો પોચો ભક્ત હોય તેને બધું આ ચાલ્યા જ કરે. પાકો હોય તો એને મહારાજ કહે કે કોઈ દિવસ રીસની આંટી બંધાય જ નહીં અને એને અવગુણ આવે જ નહીં. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, હૈયામાં હૃદયમાં ભગવાનની ભક્તિ, ઉપરથી મારા કરે ના કરે એ વસ્તુ જુદી છે, પણ હૈયામાં હૃદયની અંદર આ જે ખરેખર ભગવાન ભક્તો હોય એના આ લક્ષણ છે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય, તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાન ભક્તો રીસની આંટી બંધાય નહીં. એ બધું તંત્ર બાજુમાં મૂકીને, એને તો ભગવાનની ભક્તિ છે, ભગવાનની ભક્તિ હોય તો, ભગવાનની ભક્તિ ના હોય તો ગડબડ સડબડ ચાલ્યા કરે. જેના હૈયા ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય, અને ભગવાનનો મહિમા જાણતો હોય, મહિમા જાણવામાં એક ખામી હોય તો આ બધી ધામધૂમ ચાલે. જેના ભાઈઓમાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગણ આવે નહીં. એટલે આપણી બધી આ કાચપ દેખાઈ આવે, જે ભગવાનનો મહિમા હોય, ખરેખરો મહિમા જોવા કહેવા પૂરતું નહીં, એટલે દેખાવો નહીં, ખરેખર અંતરમાં મહિમા હોય તો આ પરિણામ, દિવ્ય પરિણામ આવે. જેનો અહીંયા ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં. એક તો પહેલાં અવગુણ આવે નહીં, અને રીસની આટી તો બંધાય જ નહીં, એટલે હદ સુધી તો જાય જ નહીં કે એને સતત વિચાર, અને એ વ્યક્તિને જોઈએ એ વ્યક્તિને જોવે તો એને રીસની આટી બંધાય જ, એને રીસ ચડ્યા જ કરે. એકવાર તો થઈ ગયું, પણ જ્યારે જ્યારે જુએ એને એને રીસની આટી બંધાય જ નહીં, એટલે રીસની આટી બંધાય જ, અને જ્યારે જ્યારે જુએ ત્યારે તે રીસની આટી ખરેખર એના માટે એ વ્યક્તિ કઈ કક્ષાનો છે એ જુએ નહીં, મોટો હોય નાનો હોય ભાઈ ભાઈ ગમે હોય, પણ એની રીસની આટી જો ભગવાનનો મહિમા હોય, ખરેખર સાચો મહિમા હોય, તો એને આ પરિણામ આવે જ નહીં, રીસની આટી બંધાય જ નહીં અને અવગુણ આવે જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા, તો એમ વર માગ્યું છે આ ગોપીઓની ચરણરજના અધિકારી એવા જે વૃંદાવન વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને છે, હું પણ કોઈક થાઉં. કે કેટલો દાસભાવ, વ્યક્તિ તરીકેની અને પણ લતા તથા તૃણ તથા ગુચ્છ જ્યાં ગોપીઓની ચરણરજ ઉડતી હોય અને એ લતા તથા તૃણ તથા ગુચ્છ એ એવા બધી હોય આ તેના પર ચરણરજ પડતી હોય, તો બુદ્ધજી એવું માગ્યું કે એ આમ મારે પણ કોઈ તૃણ તથા ગુચ્છ તથા લતા એવા મારે થવું છે. યોગી બાપા કહેતા કે આવું કેમ માગ્યું, મા વ્યક્તિ હોય માણસ હોય ને એને અવગુણ આવે જ, એને રહેવાય જ નહીં, ટૂચ ટૂચ ટૂચ કંઈક ચાલતું જ હોય, એટલે તૃણ તથા ગુચ્છ માગી લીધું. એટલે પ્રશ્ન જ નહીં, બુદ્ધિ આવે જ, આડી આવે જ નહીં, અને નિરાતે અને ચંદ્ર માથે ચડાવે એ કેટલું તો દાસપણ, કેટલું કેટલી દીનતા. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા, તો એમ વર માગ્યો છે જો આપણે આ જ માગવાનું છે. આ બધા ભક્તો બધા છે એની ચરણ માથે ચડાવી, આપણે મોટા થવાનું નથી, બધાની ચરણ માથે ચડાવી. ખરેખર આ ભક્તો હોય અને ઉદ્ધવજી જેવા ભક્તો હોય તે આવી રીતે અરસપરસ મહિમા સમજવો. આ ગોપીઓની ચરણના અધિકારી એવા જે વૃંદાવન વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેમ છે, હું પણ કોઈક થાઉં. અને શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવન વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહે. ત્યાં ભગવાનનો જે વાસ, એની આજુબાજુ બધા શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષ તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્ય રાખ્યા છે. અને આ જે એને કંઈ જ્ઞાન નથી, આ મૃગલાને અને બીજા બધા પશુ પક્ષીને કોઈ જ્ઞાન નથી, પણ તો એ બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કયા કે બળદેવજી તમે તમારા કરતા આ બધા મોટા ભાગ્યવાળા છે. અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ પાસે ભગવાન પાસે એમ વર માગ્યો છે, હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જેથી તમારા દાસને છે રહીને તમારા ચરણને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ. હવે આ મહિમાની વાત છે, જે ભગવાનનો મહિમા હોય ને, ભગવાન મહિમા હોય બીજું કાંઈ નહીં, પણ ભગવાન મહિમા હોય તો આ બધું પરિણામ આવે જ. દાસપણું કેટલું દાસપણું હોય કે બ્રહ્માએ માગ્યું, બ્રહ્માએ વરદાન માગ્યું કે આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે, આ જન્મ વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તમારા દાસને રહીને તમારા ચરણાર્વિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ. કે મહિમાની જ વાત, અવગુણ જરાક પણ આવે તો બધું કેન્સલ, ગોટાળો થઈ જાય. ખાલી મહિમા અને ભગવાનનો મહિમા, ભગવાનનો મહિમાને લીધે આ બધું સુંદર પરિણામ આવ્યું અને બધા બધે દિવ્યતા દિવ્યતા પ્રસરી ગઈ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે, ભગવાનના ભક્તનો, પછી મારે એ ભગવાનના સંબંધવાર ભગવાનના ભક્ત એનો મહિમા સમજે. હવે તો ભગવાનની વાત ઉપર ગઈ, પણ ભગવાનના ભક્તનો મહિમા સમજે. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે તો તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય. જો આપણે હરિભક્ત મહારાજે ઉપદેશ આપ્યો એ આપણા માથે લેવાનું છે. આપણે કોઈ ક્યાંય કંઈ રીસની આંટી બંધાય, અવગુણ આવતો હોય અને એ ભગવાન ભક્તને આવો મહિમા હોય ને, એને કોઈ દિવસ મારા કે ભગવાન પણ કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય. અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન, તેનો જે ભક્ત, તેના વિશે જે કોઈ અલ્પ દોષ હોય તે મહિમાને સમજનારની દ્રષ્ટિમાં આવે જ નહીં, ગણતી જ માની આવે જ નહીં. અને કેવળ મહિમા મહિમા મહિમા, એટલે કંઈ દોષ દેખાતો હોય એ પણ તણાઈ જાય ભેગો મહિમાની ભેગા, અને કાંઈ ઊભો ના રહે. તો જો ભગવાન હવે અને મહારાજ કહ્યું, જો આપણે આજે જ વાક્ય કહ્યું કે ભગવાનનો ભક્તથી કોઈ મોટી પદવી નથી, ભગવાનનો ભક્ત હોય તેથી ઊંચી કોઈ મોટી પદવી નથી. એટલે ખરેખર ભગવાનના ભક્ત થો તો ભક્તમાં તમારે એટલી શાંતિ રહે તમારા હૃદયમાં કે ના પૂછો વાત, શાંતિ અને સત્સંગ બધો દિવ્ય લાગે. જ્યાં જાય ત્યાં સત્સંગની વાત સાંભળે એકદમ એને લાગે અને સત્સંગ કરવાનું મન થાય. અને ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષ વેલી આદિ તેને પણ દેવતુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાન નામ સ્મરણ કરતા હોય તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ના લે તેમાં શું કહેવું? જેવા પશુ પક્ષીને આટલું મહિમા કહ્યો, ભગવાન સંબંધ પામ્યા તો એનો મહિમા, તો જે ભગવાનનો ભક્ત હોય અને વર્તમાન પાળતો હોય, નિયમ પાળતો હોય અને ખરેખર બધા, તો એને દેવતુલ્ય જાણવું એમાં શું નવાઈ છે? ભગવાનનો ભક્ત પણ આપણને જે યોગી આપા એકવાર વડતાલ હતા અને ગોમતી કાંઠે ત્યાં એક આંબો વૃક્ષ હતો, તો પ્રદક્ષિણા ફરતા હતા. એ પછી આંબો તો પડી ગયો પણ ત્યાં ઓટો છે, એની પ્રદક્ષિણા ફરતા હતા. ત્યારે યોગી આપાએ કહ્યું કે જો ભગવાનના ભક્ત આપણે જે આટો ફરીએ છીએ, ફેરા ફરીએ છીએ, કેટલો દીવ ભાવ હોય, પણ એક હરિભક્તને કહે કે એને ચા પાવા લઈ જાઓ, માથું ખંજો આવા ભેગા ફરતા હોય, ખાવા પીવા જ ફરતા હોય, બીજું કોઈ વાત નહીં. અવગુણની શરૂઆત થઈ જાય અને અવગુણ જાત જાતનો અવગુણ લીધે રાખે. હવે ભગવાનનો ભક્ત જો યોગી સરસ દ્રષ્ટાંત આપે, પ્રત્યક્ષ હોય ને એનો મહિમા ના હોય, તમારે પરોક્ષમાં જાય ઢોકળું અને વેગળું. ઢોકળું એટલે પાસે અને વેગળું એટલે દૂર, એટલે ભગવાનના ભક્તનો મહિમા પાસે હોય તો ના સમજાય, દૂર હોય તો એમાં કંઈ ઘસાવાની વાત નથી, કંઈ લેવા દેવા નથી, એટલે મહિમા રહે જ. અને પાસે હોય તો એ કંઈ માગે કરે, એની સેવા ચાકરી કરવી પડે, એટલે અવગુણ આવે છે. હવે તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાન નામ સ્મરણ કરતા હોય, જે આપણે બધા કરીએ જ છીએ, ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ના લે તેમાં શું કહેવું? મહિમાની વાત, એમાં જરાય અવગુણ આવે તો બધું ખેલ બગડે, બધું જે માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાતે વેર ન બંધાય, અને જે મહાત્મા ન સમજે તે તો ભગવાનના ભક્ત સંગાતે વેર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય, ભગવાન અને ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો. વિમુખ કહ્યું એટલે અડધો વિમુખ કહ્યું એટલે જતે દિવસે આખો વિમુખ થશે, અને જે અડધો સત્સંગી છે તે જતે દિવસે આખો સત્સંગી થશે. એ વાત તો આ મારા જે આ વાત કરી જે આ વિમુખની, તો જો આપણે એમાં ના પડીએ, આ વ્યાખ્યામાં આપણે લાગુ ના પડે એ ધ્યાન કરવાનું. તો જે સત્સંગમાં, સત્સંગ કેટલો મોટો છે, સત્સંગ યોગી મહારાજ શ્રીજી મહારાજે વાત કરી કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, એક બ્રહ્માંડમાં ખાલી પૃથ્વીલોક 14 લોક નહીં, પૃથ્વીલોક કેટલું આશ્ચર્યથી ભરેલું છે. હવે એવા અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ જો એને સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. એ સત્સંગ કેટલી મોટી વસ્તુ છે, અને એ આપણને મળ્યું છે સત્સંગ, બીજી વાત મહારાજે હમણાં જ વાત આવી કે ભગવાનના ભક્તથી કોઈ ઊંચી મોટી પદવી નથી, માટે ખરેખરા ભક્ત થો એટલે આ સત્સંગી થયા ખરેખરા ભક્ત. કંઈ લોચો પોચો ખાચ ના રહે એ આપણે વિચાર, કેવળ શુદ્ધ ભગવાનના ભક્તનું. અને શ્રીજી મારી તો વાત કરી, કાંઈ ના જાણતો હોય, મારી સેવા ના કરતો હોય, પર્સનલ સેવા ના કરતો હોય, પણ જો ભગવાનના ભક્તનો મહિમા સમજતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનું છું. એટલે ભગવાનના ભક્તનો મહિમા જ કેવું ગાવું સાંભળવું, અને અવગુણની વાતો રખે આપ એ બધું બગાડે તો જીવન બગાડે ત્યાં સુધી થઈ જાય. અવગુણની વાત ઘૂસી તો આપણું જીવન બગડે. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અડધો વિમુખ જાણવો. સત્સંગી છે બહારનું માણસ નથી, સત્સંગી છે હરે છે ફરે છે સત્સંગમાં બધું કરે, પણ તોય મારે કે આવો મહિમા ના જાણતો હોય ભગવાન ભગવાન ભક્તનો મહિમા ના જાણતો હોય તેને અડધો વિમુખ જાણવો. તો આપણે આ વ્યાખ્યામાં ના સમાઈ જઈએ અને ભગવાન ખરેખર ભક્ત થઈએ એ વાત રાખીએ. અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણો. એટલે મહિમાની વાત, મહિમા મહિમા મહિમા. જો હમણે પ્રાર્થનામાં પણ ભગવાન ભક્ત હોય એનો મહિમા સમજવાની વાત આવી, તો આપણે આ મહિમા સમજીએ તો જ સત્સંગી કહેવાય. મહિમા ના હોય તો સત્સંગી વ્યાખ્યામાં કંઈ આગું પાછું થયા જ કરે, તો એવું એવી ખોટ ના આવે. શ્રીજીમાં જ ભગવાન મળ્યા, એક ભગવાન મળવાના જ નહોતા તો એ મળ્યા, એમના સંકલ્પથી આ બ્રહ્માંડમાં આવ્યા અને બધી લીલા વિસ્તારી અને એમને ચૈત્યગાન કરણ મોકો મળ્યો, એ તો આ બધું કાંઈ ન થાય. એટલે આવા ભગવાન આટલું બધી ઊંચાઈ ઉપર છે અને તો આપણી ભેગા ભર્યા, આપણે ખરડાયેલા એની ભેગા ભર્યા, એમનું કેટલું કષ્ટ પડતું હશે, પણ તો એને ભગવાન ચિંતા ન રાખવું. જેને ભગવાનને જે ભગવાન ગમે એવું વર્તન રાખવું. કીર્તનમાં પણ આવું ભગવાનની વાત આવી, જે જગદીશને જે ના ગમે તે ના જ કરવું, એવી વાત આવી. એટલે ટૂંકમાં આ સત્સંગમાં પગ મૂક્યો તેને મહિમા મહિમા મહિમા એ જ રાખવું, બીજું બધું ત્યાગ કરી દેવું. ઇતિ વચનામૃતમ એ રીતે કાળિયાનો નવમો વચનામૃત થયું.

આપણે સુવર્ણદાન કરીએ છીએ એના બદલામાં મહારાજ આપણને 100 ટચનું સોનું કરી દે, અંતરમાંથી બધા ભરવાડ કાઢી મૂકે અને શુદ્ધ કરીને આપણે ભગવાનની ભક્તિ કરીએ એવા બનાવે. ભગવાન કેટલા સસ્તા થયા, સસ્તા છે નહીં એ સસ્તા થયા. આપણે વાલા ઓક્શન હોય ને,

લાખ રૂપિયાની વસ્તુ 5,000માં મળી જાય, એનાથી પણ પર. એટલે આ ભગવાનને તોલવામાં ક્યાં આપણે પત્તો પડે? પણ ભગવાન એટલા સસ્તા થયા, બન્યા, આપણને લાભ આપ્યો, એટલે એ લાભ લઈ લેવાનો ખરેખર. અને જ્યાં કીર્તનમાં આવ્યું, તન મન ધન બધું અર્પણ કરીએ તો એ પત્તો ના પડે પણ, એટલા સસ્તા થયા છે. એટલે આપણે ટૂંકમાં, જો ભગવાન ચોખા એવા નથી, તોલા એવા નથી, પણ અનંત કોટી બ્રહ્માંડને તોલો તમે, ભગવાન એવા છે. પણ છતાંય ભક્ત, ભક્તનો ભાવ જોઈને એમને બીજો કાંઈ જોઈતું નથી. ભક્તનો ભાવ હોય અને ભાવથી પ્રીતિપૂર્વક આ સુવર્ણ દાન કરીએ તો એનો વળતર જ નથી, અનંત ગણું વળતર આપણને મળે. વળતર એ જોઈતું નથી, ભગવાન રાજી થાય એમ આપણી ભાવના છે. વળતર તો એક રૂપિયો આપે તો કિલો ઘઉં મળે, એ વળતર કહે. વળતર નહીં, એનાથી આગે રાજીપો. રાજીપાનો કોઈ મૂલ નથી. એટલે અને આ મોટા રાજા મહારાજાઓ એક શ્લોક બનાવી આપે તો ગામોના ગામ આપી દે, તો ભગવાન તો શું ના આપે. એટલે પણ આપણે જે કંઈ કરીએ, હમણાં કહ્યું ને, અનંત ગણું વળતર, એક ગણું પુણ્ય ઘણું દાન, એક ઘણું દાન અનંત ગણું પુણ્ય. તે પુણ્ય જાય છે ક્યાં? આપણે કોરા ને કોરા લુખા ને લુખા જ છે. એ ખાતા પાડ્યા છે ભગવાને, એમાં મોક્ષના ખાતે બધું જમે થાય છે. આ લોકની વસ્તુ મળે કે ના મળે એ બધું ઠીક છે. 5,000 આપો તો 50,000 મળે, એવું વળતર નહીં. મોક્ષ કોઈ ના આપી શકે. મોક્ષ મારા સ્વામી સિવાય કોઈની તાકાત નથી મોક્ષ આપવાની. તો એ ખાતે જમે થાય છે આપણને, એટલે એના ભાગ્યને તો પાર જ નથી. આપણે બધા તોલાઈ જઈએ, ભગવાનને તોલવા જતાં આપણે તોલાઈ જઈએ, એવી વાત છે. એટલે આપણે આ વિશ્વાસ રાખવાનો, વિશ્વાસથી આ બધું કામ થાય. પણ જરાય શંકા થાય, બધું આખું 10 માળનું મકાન ગબડી પડે એવું થાય. બધું આ જે મહારાજજી કહે છે, દાનનું વળતર, મોક્ષ ને આ બધું, એ બધું સાચું છે. બધું જ આપણને સમજાય કે ના સમજાય વસ્તુ જુદી છે, પણ આ બધી વસ્તુ સાચી છે. એટલે આપણે બસ સુવર્ણ દાન કરીને ભગવાનનો રાજીપો, રાજ્યમાં બધું આવી જાય, મોક્ષ આવી જાય, બીજું બધું બધું આવી જાય, એમનું રાજીપો થાય, અક્ષરધામ આવી જાય, થાય અક્ષરધામ આવી જાય.

જેઓ દૈહિક સુખને લેશ માત્ર કદી ઈચ્છતા નથી. દેહ તો છે પણ એના સુખને ઈચ્છતા નથી, દૈહિક સુખને ઈચ્છતા નથી. માધો સાજો ગમે હોય એ દૈહિક સુખને કદી ઈચ્છતા નથી. જેને દેહ સંબંધી વિચાર જ ટળી ગયો છે, દેહ સંબંધી વિચાર ટળી ગયો છે. કોઈ અપમાન કરે તો તે દેહને છે એમ માનતા થકા હર્ષ પામે છે. તો યોગી આપવાની વાત છે. એમ સ્વામી કહે કે કોઈ મને વળે ટોકે બહુ ગમે. આટલા બધા કોઈને ગમે યોગી આવે કે મને કોઈ વળે ટોકે બહુ ગમે. કોઈ સન્માન કરે તો મનમાં ગ્લાનિ શોક પામે છે. આપે સાવ ઊંધું છે. કોઈ વખાણ કરે આપે ફૂલાઈ જાય. અને શોક કરે અરે અપમાન કરે ટોકે વળે તો આનંદ પામે યોગી આપે. કોઈ સન્માન કરે તો મનમાં ગ્લાનિ શોક પામે છે. એમનું સાનિધ્ય મળે એ સાક્ષાત ભગવાનનું સાનિધ્ય માનવું. આવા સંત મળે એનું સાનિધ્ય મળે સાક્ષાત ભગવાનનું સાનિધ્ય માનવું. જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, દૈહિક સુખની, જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની છે, ભગવાનનું સુખ, સંસારનું સુખ નહીં, તો જેને ભગવાનનું સુખ અપાર સુખ, સુખ નહીં અપાર સુખ, માપ વિનાનું, લિમિટલેસ, જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે સાચા સંતનો સત્સંગ કરવો. અને સાચા સંતનો સમાગમ કરો, ગલ્લા તલ્લા થાય છે, છટકબારી થાય છે, પણ બધું એ છે. ટોપમાં ટોપ વસ્તુ જો એટલે આપણી વાત નથી. આ પરોક્ષમાં જે ઋષિ મુનિઓએ તપ કરવા ગયા હિમાલય કહ્યું, દેહનું સુખ તો કાંઈ પડી જ નથી, ભગવાનનું સુખ પણ એમને પ્રાપ્ત થયું નહીં. પછી મહારાજ આવ્યા તો મહારાજ બધા આવ્યા હશે, જે 900,000 ઋષિ તપ કરતા હતા બધા મહારાજ આવ્યા, એટલે જેટલા મુમુક્ષુ બધા. અને શ્રીજી મહારાજે પણ વન વિચરણ કર્યું, એમાં બધે ખૂણે ખૂણે ત્યાં શોધી કાઢ્યા મુમુક્ષુને. જેને ભગવાનનું અપાર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે સાચા સંતનો સત્સંગ કરવો. સુખ સંકાદિક નારદ જેવા સંત, સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે, જો એ તો મનુષ્ય જેવા જ હોય, કંઈ પાછા ચક્ર ફરે નહીં. યોગી આપા પ્રમુખ સાહેબ મારે કંઈ ચક્ર ફરતું નહોતું, આપણે ચક્ર ફરતું હતું. પહેલે તો એ જાય ના જતા એટલે. અને પૂર્વે સુખ સંકાદિક હશે એને કંઈ ચક્ર ફરતું એ તો આ ડિવિનિટી બતાવવા માટે આ બધે કરે. પણ વાસ્તવિકમાં એવો કંઈ મનુષ્ય જેવા જ હોય શકે. અનંત સૂર્યનો તેજ રોવાડે રોવાડે હોય પણ એ બધું ઢાંકીને બધું કહીને આવે એટલે આપણે ગોથા ખાઈએ.
फिर उन्हें सुख संकल्प

0: પાછળ ચક્ર જોઈને અને આમાં જોઈએ, મેળ ના પડે. સુખ સંકાદિક નારદ જેવા સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે. આપણા જેવા જ હોય પણ એમાં પ્રતીતિ આવે, એટલે અમુક લક્ષણ તો હોય, ના હોય એવું નહીં, પણ એ મુમુક્ષુ એને ખબર પડે, બીજાને ખબર ના પડે કે આવા લક્ષણ છે. પછી પ્રથમ તેની સાથે અતિ દળ પ્રીતિ આત્મબુદ્ધિ કરે, પહેલું અથવા છેલ્લું આ જ ઉપાય છે. પહેલાંથી જેને પ્રતીતિ આવી ગઈ અને પછી પ્રથમ તેની સાથે અતિ દ્રઢ પ્રીતિ કરે, આત્મબુદ્ધિ કરે, તેમના વચનને હિતકારી માની તે મુજબ વર્તે. વચન માને ના માને, હવે હિતકારી માની. હવે ડૉક્ટર પાસે જઈએ, એ ડૉક્ટર આપણને જે વાત કરે એ આપણે માની લઈએ અને બધી દવા દારૂ કરીએ, તો ભગવાન સાચા સંત હોય એમનામાં પ્રતીતિ આવે, અતિ દ્રઢ પ્રીતિ કરે, પછી વચન કહે અને હિતકારી માને. આ એક મોટું વચન પાડે છે, હિતકારી ના માને. મે બી મે નોટ બી એવું એવું દૂધ અહીં નહીં. ખાસ બીજાની વાત તો જુદી છે, પણ આ ગુણાતિસંતની વાત પ્રમુખ સ્વામી મહારાજ, યોગી આપા, શાસ્ત્રી મહારાજ, મગજ એમના વચન તો દ્રઢ પ્રીતિ, એ વચન રૂપ થઈ જાય એવું. સુખ સંકાદિક નારદ જેવા સાચા સંત જ્યારે મળે ને તેમનામાં સાચી પ્રતીતિ આવે, પછી પ્રથમ તેની સાથે અતિ દ્રઢ પ્રીતિ આત્મબુદ્ધિ કરે, તેમના વચનને હિતકારી માની તે મુજબ વર્તે. પછી હિતકારી તો માને પણ તે મુજબ વર્તાય નહીં. આ સ્વામી કહે છે બધું સાચું પણ આપણાથી થાય નહીં. સ્વામી કહે બધું સાચું પણ આપણાથી થાય નહીં, એ તો સ્વામીનું જ કામ. તેમના વચનને હિતકારી મારી તે મુજબ વર્તે, બીજો સ્વાર્થ રાખે નહીં. પછી આપણું જે બંગલા થઈ જાય, મોટર થઈ જાય, નોકરી થઈ જાય, એ સ્વાર્થ રાખે નહીં. કોઈ દૈહિક પદાર્થના માટે કોઈ સ્વાર્થ રાખે નહીં. તમે જે રાજીપો લખે છે એ જ આપણે એ જ કરવાનું, બીજું કાંઈ નહીં. તમને રાજી કરો એ સંતને પરમ પરમાર્થ, એ સંતને પરમ પરમાર્થી માને. આમાં આટલો બધો વિશ્વાસ હોય તો કામ થાય. એ સંતને પરમ પરમાર્થી માને, તેની સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને દિનાધીનપણે નમતો રહે અને પોતાના માટે આવું માને. પોતા એ સંતને પરમ પરમાર્થી માને, તેની સાથોસાથ એટલે એમને આવી રીતે માને અને સાથોસાથ પોતાને, સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને. બુદ્ધિ બહુ વાળી આવે છે, બહુ. એકવાર બુદ્ધિ વાપરવી, સંતને ઓળખવા માટે. પછી તારું મરી જાય, પછી એનો ઉપયોગ ના કરો. જો જરાક ઉપયોગ કરે ને બધું કામ બગડે. તેની સાથોસાથ પોતાની બુદ્ધિને તુચ્છ માનીને દીનાધીનપણે નમતો રહે, દીનાધીનપણે નમતો રહે. એ વાત જો મહારાજે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય. હવે તો આપણે જિંદગીમાં એ સાંભળી નથી. શું છે એકાંતિક ધર્મ ભગવાન જાણ. હવે એટલે બહુ દુર્લભ છે. પણ આ વ્યક્તિ છે દિનમાં 5 વાર એકાંતિક ધર્મની વાત સાંભળે. અને નિરંતર ધ્યાન કરતો હોય એટલે આ જે વાત સાંભળી હોય એનું મનન ચિંતન કરે, ગ્રંથ કંઠે કરતો હોય. હવે આ ગ્રંથો કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય. હવે એકાંતિક ધર્મની જ વાત, એ સંબંધી બધું. રામદાસને મુક્તમણિ જેવા મોટા સંતનો સમાગમ હોય, હવે એમાં શું બાકી રહે? મુક્તાન સ્વામી રામદાસ સ્વામી જેવા સમાગમ હોય, કાંઈ બાકી રહે નહીં. પરંતુ તે જો સંતો હરિભક્તોને નમતો ના હોય, આટલું જ, આટલું બધું કરતો હોય, આટલું બધું કરતો હોય પણ હરિભક્તો સંતો બધા તમે બધા બધા, પરંતુ તે જો સંતો હરિભક્ત નમતો ના હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. બાપ કેટલું બધું, આટલું બધું, આટલી હાઈટવાળો હોય પણ નમતો ના હોય હરિભક્ત સંતોને, સત્સંગમાં રહેતો થકો, બહાર નહીં સતંગ રહેતો થકો અસુર છે. અસુર એટલે લોએસ્ટ, એકદમ લોએસ્ટ, સ્પિરિચ્યુઆલિટીમાં લોએસ્ટ કહેવાય. તો એની સાથે મેં આજે ગયો, નમતો ના હોય પતી ગઈ વાત. અને નમે છે એની વાત કરે છે. જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. સત્સંગમાં નમ્રતા, દાસનો દાસ, બીજાનો મહિમા સમજો, આ બધી વાત એ જ આવે છે. તો મહારાજે કહ્યું કે સંતને હરિજને નમતો ના હોય તે સત્સંગમાં રહેતો તો કોઈ અસુર છે. અને પછી વાત કરી જે નમતો રહે છે બધાને, એમાં શું છે? પણ અંતરથી ના નમે, નમતો નથી. આ સત્સંગમાં જ આ જ વાત છે. નિર્માણીપણું, દાસનો દાસ, ભક્તના ભક્ત, એવી વાત આવે છે. એ વાત ગમે પ્રકારે એને ચોંટી જાય, મનમાં વસી જાય, ભયો ભયો કામ થઈ ગયો, મોક્ષ થઈ ગયો. જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ, બીજાને નહીં. બધા આટલા સાધનો કરે, દિનમાં 5 વાર એકાંતિક ધર્મની વાત કરે, આ કરે આ કરે, અમે સત્સંગી તરીકે ના જોઈએ એને, હરિભક્ત ના જોઈએ. નમતો હોય એમાં બધું આવી જાય છે. નમ તો એટલે સમજીને વિચારીને, એટલે કે નમન નમનમાં, નમન નમન ફેરે બહોત નમે નાદન, પછી જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કોઈ કરી શકતું નથી. આ બધું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધું હોય પણ ગમે ત્યાં છોડીને જતા રહે, પણ નમતો રહે એને વરે છે, એને એના વસ્તા બી વર્તે. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કોઈ કરી શકતું નથી. તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. હલો આ વટન થઈને દિનમાં એકાદી ઘણી વાત બધી કરતો, બધું મુક્તાન સાંઈને રામદાસ જોઈને સમાગમ હોય, બધું કેટલું બધું કહી દે, પણ નમતો ના હોય આઉટ. તત્વજ્ઞાનની વાતો છે બધી નમ્ર હરિજન વરે, અને બધું જ્ઞાન જે રહસ્ય સાર એ બધું નમ્ર હરિજન વરે. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. હોય નહીં એમ દેખાડે નહીં, પણ એમાં આવી ગયું બધું. જેને જે કરોડોપતિ હોય બધું આવી ગયું, અમે શું બધું ગમે એને, દેહમાં રોગ હોય કેન્સર હોય બધું હોય, પણ કરોડોપતિ હોય તો બધું આવી ગયું કહેવાય. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. બધું જ આવી ગયું નમવામાં, સાચે ભાવથી નમે. અને નમવામાં એવું કાંઈ નથી કે પગે લાગીને ચરણ ઘસીને આમ ચર, એવું કાંઈ નહીં. મનમાં ભાવના તેણે મોટા સંતો અને મોટા હરિભક્તોનું સમાગમ કરો એમ જાણવું. બધું જ થઈ ગયું આટલું લિસ્ટ, નમે છે અને બધું આ લિસ્ટ થઈ ગયા. મૂળ તો તત્વજ્ઞાન વરે છે, બીજા પેલા ગમે એટલા પારંગત હોય, એક એક શબ્દના હજાર અર્થ કરતો હોય એને ન વરે. અને નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી, તો આપણે શું કરવાનું છે? એક પણ દોષ રહેતો નથી નમે. એટલે મહારાજ સ્વામીની ઉપાસના હોય એ તો મૂળ છે આજ્ઞા ઉપર, અને પછી આ બધું નમવાની વાત છે. નહીં તો એમ તો નમી શકાય જ નહીં, મહારાજ સ્વામીની ઉપાસના વગર નમી જ નહીં, એ ખોટી વાત છે. ગમે હોય સૂક્ષ્મ સૂક્ષ્મ અંદર અંદર નિર્માની પણ અનુમાન હોય, સબ ગુણ પૂર્ણ પૂર્ણ વિવેકી ગુણ કો માન ન હોય, એ બધું બહુ મૂળ ઊંડું છે મૂળ. એટલે મહારાજ સ્વામીની ઉપાસના હોય આત્મા આવી ગયા થર્ડ ઉપાસના, એને આ બધું આસિત થાય. અને એમાં એ મહારાજ કહ્યું કે એકાંતિક ધમની વાતો કરતો હોય, રામદાસ જેવાનો સમાગમ હોય બધું, પણ તો એ સત્સંગમાં રહેતો થકો, બહાર નહીં સત્સંગ રહેતો થકો અસુર છે. એટલે આપણે પોઝિટિવલી લંબો નિર્માની રહો, બીજાનો મહિમા સમજો અને દાસના દાસ રહો. આ બધા આ બધા મૂલ્યો છે એ રાખવા, દ્રઢ કરવા. એનું ઈચ્છું કે મારામાં આવે, ના હોય તો મારામાં આવે. બીજું બધું કોઈ વાત, સત્સંગમાં બીજી બધી કોઈ વાત ટકે નહીં. દેશોમાં સંસારી સુખ એ તો મારે ના જ પડે. અને જે હરિભક્તને રહેવું હોય મારી પાસે, તો તમે મેલજો રે મિથ્યા પંચવિષયની. અરે ભગવાનને વિષયને ફાવે નહીં, એ ઉભે બને નહીં. એટલે એટલે આપણે આજ્ઞા કરી છે, આજ્ઞામાં રહીએ તો બધું આવી જાય. આજ્ઞા વિષય આપણે ભોગીએ ભોગવીએ કરીએ, પણ તો આજ્ઞાથી આજ્ઞામાં રહીને કરે તો નિરસ્વાદી નિર્માણ બધું આવી જાય. એટલે મહારાજ સ્વામી મુખ્ય છે, એ આપણને પ્રાપ્ત થયા છે. બહુ મોટું કામ થયું છે અને માપ અપાર. એટલે આ તમને આપણે કોઈને ખ્યાલ નથી આવતો કે આ શું વસ્તુ મળી છે. મહારાજ સ્વામી શ્રીજી મહારાજ અનંત અનંત જન્મથી આપણે કોઈ દિવસ ભેટો થયો નથી. અને આ મહારાજ પધાર્યા અને સ્વામી અને સત્પુરુષ એના બધા એની પ્રાપ્તિ બહુ મોટી છે. આપણે જેવું તેવું માનતા નહીં. એટલે એમાં કેફમાં રહું બળમાં રહું, આ લોકની વસ્તુ તો મળે કે ના મળે. અનંત જન્મ ધર્યા છે, કેટલા જન્મ મળ્યું ના મળ્યું, રાજા થયા ઇન્દ્ર થયા એ બધું કોઈ કામનું નથી. પણ આ મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઈ બધું થઈ ગયા.
1: ગુજરાતી ભાષાની અંદર એક પંક્તિ લખવામાં આવેલી છે કે શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. સૌ પ્રથમવાર આ પંક્તિ જ્યારે સાંભળવા મળી ત્યારે એની અંદર થોડોક અતિશયોક્તિનો ભાવ લાગેલો, કારણ કે આજે એવી બહુ ઓછી શાળાઓ છે કે જેની અંદર તીર્થભૂમિની પવિત્રતાનો મલાજો એ બરાબર જળવાયેલો હોય અને પોતાના વિષયમાં નિષ્ણાત અને વર્ગમાં દિલ દઈને ભણાવતા એવા બહુ ઓછા શિક્ષકો આપણને જોવા મળે છે, જેના મુખની અંદરથી પાનની પિચકારીની જગ્યાએ જ્ઞાન ગંગાની સરવાણીઓ ફૂટતી હોય. આજે આ બંને વાતો આ સંકુલની અંદર આવતા જોવા મળી છે, એથી ઘણો બધો આનંદ અંતરની અંદર થઈ રહ્યો છે. આપ સમા યુવાન કિશોર વિદ્યાર્થીઓને મળતા પણ એક વિશેષ આનંદ થાય છે. આપના જેવા વિદ્યાર્થીઓ માટે દેશના ચિંતકોએ, દેશના વિવેચકોએ ઘણા બધા વિશેષણો વાપરેલા છે, પરંતુ યુવાન વિદ્યાર્થી માટે, કિશોર વિદ્યાર્થી માટે જો કોઈ પણ એક વિશેષણ વાપરવું હોય તો તે વાપરી શકાય એવું છે કે યુવાન વિદ્યાર્થી એટલે શક્યતાઓનો શિલ્પી. વિશ્વની અંદર જે કઈ શક્યતાઓ પડેલી છે એને સાકાર કરવાનું કૌવત એ આપ સૌના કાંડાની અંદર, એટલે કે યુવાન વિદ્યાર્થીઓના કાંડાની અંદર રહેલું છે. અત્યાર સુધી વિશ્વની અંદર જેટલી ક્રાંતિઓ સર્જાઈ છે, જેટલી ક્રાંતિઓ સર્જાઈ રહેલી છે અને જેટલી ક્રાંતિઓ સર્જાશે એ બધાનું સર્જન એ મોટે ભાગે યુવાનોના હાથની અંદરથી થયેલું છે, થતું રહ્યું છે અને થતું રહેવાનું છે. જે વિચારોના વાવેતર દ્વારા વિશ્વની ફૂલવાડીમાં સમૃદ્ધિ, શાંતિ અને સફળતાના ફળો લચી રહેલા છે, એ વિચારોનું વાવેતર પણ આપ જેવા યુવાન વિદ્યાર્થીઓના માનસની અંદરથી થયેલું છે. આ બધી વાતો કરીને યુવાન વિદ્યાર્થીની, આપ સર્વની કોઈ મિથ્યા પ્રશંસા કરવાનો હેતુ નથી, પરંતુ આવું કહેવાનું મન એટલા માટે થાય છે કે આવું કરી શકો એવી એક ઉત્તમ અવસ્થા અને વ્યવસ્થા એ આપ સર્વને પ્રાપ્ત થયેલી છે. જે યુવાની આપને મળેલી છે, જે કિશોર અવસ્થા આપને મળેલી છે, આ સમયને જો તમે ઓળખી જશો તો જમાનો તમને ઓળખતો રહેશે એવું કાર્ય તમે કરી શકશો. અને આ સમય જે તમને પ્રાપ્ત થયો છે એને પરખવામાં જો તમે ભૂલ ખાઈ ગયા તો જમાનો તમને ભરખી જવામાં કોઈ ભૂલ નહીં ખાય, એ પણ એટલી જ વાસ્તવિક વાત છે. ધાન્ય અને સમૃદ્ધિથી ભરેલી છે. ઉપનિષદની આ શ્રુતિને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આજના સંદર્ભની અંદર એની અંદર એક આદર્શવાદની કલ્પના લાગે, કારણ કે આજનો યુવાન જ્યારે સ્કૂલમાંથી કે કોલેજની અંદરથી ડિગ્રી લઈને બહાર પડે છે ત્યારે પોતે પેટે પાટા બાંધીને એક મજૂરી કરવા છતાં પણ એ ધન ધાન્ય કે સમૃદ્ધિથી ઘણીવાર વંચિત રહી જાય છે. ત્યારે આપણને કેવી રીતે મનાય કે યુવાન માટે પૃથ્વી સમૃદ્ધિથી ભરેલી છે. આજે ભારતની અંદર થઈ શકે એમ છે, એવા સમયની અંદર આપણે કેવી રીતે માની શકીએ કે યુવાન વિદ્યાર્થી માટે આખી પૃથ્વી એ ધનથી ભરેલી છે. પરંતુ જે ઉપનિષદમાં વાત કરવામાં આવેલી છે એ વાત સાચી છે. જો યુવાન વિદ્યાર્થી પોતાની યુવાનીને, પોતાની વિદ્યાર્થી અવસ્થાને સાચા અર્થમાં વિદ્યાર્થી અવસ્થા બનાવે, સાચા અર્થની અંદર યુવાની બનાવે, તો જરૂર એ પોતે આ પૃથ્વીની અંદરથી પાટું મારીને પણ પૈસા પેદા કરી શકે એવી એની અંદર તાકાત પ્રગટતી હોય છે. ઉપનિષદની અંદર આનંદવલ્લીમાં લખવામાં આવ્યું છે કે યુવા સ્યાત સાધુ, યુવા સ્યાત યુવાધ્યાપક, આશિષ્ઠ દૃઢિષ્ઠ બલિષ્ઠ તસ્ય ઇયમ પૃથ્વી વિત્તેન પૂર્ણાસ્યાત. આવો યુવાન જો બને તો એના માટે સફળતા રાહ જોઈને બેસતી હોય છે, એને સફળતાની રાહ જોવી નથી પડતી. પાંચ લક્ષણ આપણને બતાવ્યા, એ પાંચ લક્ષણ જો આપણા જીવનમાં સિદ્ધ થશે તો ચોક્કસ આપણે જીવનની અંદર સફળતા અને પ્રગતિને પ્રાપ્ત કરી શકીશું. પહેલી વાત એની અંદર આપણને સમજાવવામાં આવી કે યુવા સ્યાત સાધુ, યુવા સ્યાત એટલે કે વિદ્યાર્થી એ પોતે સજ્જન હોવો જોઈએ. સાધુનો અર્થ સજ્જનતાની સાથે છે. યુવાનની અંદર જો સજ્જનતા આવશે તો પછી એના પરાક્રમને કોઈ નહીં રોકી શકે. આ વાત સમજવા માટે માત્ર મહાભારતને એક જ દ્રષ્ટાંત હું આપને આપીશ. મહાભારતની અંદર અર્જુન અને કર્ણ આ બંનેની વાતો આવે છે. આ બંને પાત્રો મહાભારતના એવા છે કે બુદ્ધિની અંદર એકબીજાથી કોઈ ઉતરે એવા નથી. બળની દ્રષ્ટિએ તમે વિચાર કરો તો આ બંનેમાંથી કોઈ પણ એકબીજાથી ઉતરે એવા નથી. બાણ વિદ્યાની દ્રષ્ટિએ તમે અર્જુન અને કર્ણનો વિચાર કરો તો એની અંદર પણ કોનું પલ્લું નમે અને કોનું ઊંચું થાય એ આપણે કહી શકીએ એમ નથી. આત્મવિશ્વાસની દ્રષ્ટિએ તમે જુઓ તો કર્ણની અંદર પણ જબરજસ્ત આત્મવિશ્વાસ હતો. શલ્ય એનો સારથી જ્યારે એને વારંવાર વાતો કરતો કે આપણે આ યુદ્ધની અંદર જીતી શકીએ એમ નથી, જીતી શકીએ એમ નથી, એવા સંજોગોમાં પણ કર્ણ પોતે બોલેલો કે નહીં કર્ણ સમુદ્ભૂતો ભયાર્થમ ઈહ મારીશ વિક્રમાર્થમ અહમ જાતો યશોર્થમ ચ તથૈવ ચ. કર્ણ ક્યારે હારવા માટે આ પૃથ્વી ઉપર જન્મ્યો નથી, એ કાયમ પરાક્રમ બતાવવા માટે અને યશ મેળવવા માટે આ પૃથ્વી ઉપર જન્મ્યો છે. આટલો આત્મવિશ્વાસથી સભર એ કર્ણ હતો. પરંતુ એની અંદર જો સજ્જનતા નહોતી, એની અંદર વૈરભાવ હતો, દ્વેષભાવ હતો, દુર્યોધન જેવા કુસંગી માણસને એને સંગ હતો, તેનું બળ એની બુદ્ધિ શક્યું નહીં. પોતે તો નાશ થઈ ગયો પરંતુ બીજા અનેકનો નાશ એ પોતે કરીને મર્યો. ત્યારે આપણને બીજી બાજુ અર્જુનનો વિચાર આવે કે એની પાસે બળ હતું, બુદ્ધિ હતી, બાણ વિદ્યા હતી, આત્મવિશ્વાસ હતો, પરંતુ સાથે સાથે સમાજહિતની ભાવના એના અંતરમાં હતી, ભ્રાતૃભાવ એના અંતરની અંદર હતો. તો આના કારણે અર્જુન આજે પણ આપણા માટે પૂજનીય બનેલો છે. એની અંદરથી આજે પણ હજારો યુવાનો પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ઉપનિષદે આપણને સમજાવ્યું કે વિદ્યાર્થી યુવાન કે કિશોર કેવો હોવો જોઈએ, તેની અંદર પહેલો ગુણ આ સજ્જનતાનો હોવો જોઈએ. બીજી વાત કરી કે યુવાધ્યાપક, યુવાને અધ્યયનશીલ હોવો જોઈએ, વિદ્યાર્થીએ અધ્યયનશીલ હોવો જોઈએ. આજે યુવાનની અંદરથી વિદ્યાર્થીમાંથી આ વૃત્તિ પણ ચાલી ગયેલી આપણને જોવા મળે છે. જે અધ્યયન વૃત્તિ પહેલાના સમયની અંદર વિદ્યાર્થીઓમાં હતી એવી આજે આપણને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એને કારણે વિદ્યાર્થી પોતે ડિગ્રી મેળવી હોવા છતાં પણ માર ખાતો આવેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગરની અંદર બિરાજમાન હતા. એ વખતે એક 10મા ધોરણનો વિદ્યાર્થી એમની પાસે ગયો, પરીક્ષાનું રિઝલ્ટ આવેલું, એની અંદર પોતે નાપાસ થયેલો. સ્વામીશ્રી એને પૂછે કે તું કેમ નાપાસ થયો? ત્યારે પેલાએ કહ્યું કે સ્વામીશ્રી શું કરું, અપેક્ષિતની અંદરથી કાંઈ પૂછાયું નહીં એટલે હું જવાબો લખી શક્યો નહીં. સ્વામીએ કહ્યું કે અપેક્ષિતમાંથી ન પૂછાયું પરંતુ પાઠ્યપુસ્તકની અંદરથી તો પૂછાયેલું કે નહીં, પણ કે સ્વામી પાઠ્યપુસ્તક તો વાંચ્યું જ નહોતું.

છેલ્લે ઘડીએ મહેનત કરેલી એટલે અપેક્ષિત વાંચીને હું પરીક્ષાની અંદર ગયેલો. આજે મોટાભાગના વિદ્યાર્થીઓ એ અપેક્ષિતના વિદ્યાર્થી બનેલા છે, પાઠ્યપુસ્તકના વિદ્યાર્થીઓ બહુ ઓછા હોય છે. ઇંગ્લિશ ઇન ટુ ડેઝ, રમતા રમતા ગણિત શીખો, આવા પુસ્તકો બહાર પડી રહ્યા છે જે વિદ્યાર્થીની અધ્યયન વૃત્તિને ખલાસ કરી રહેલા છે. પરિણામે વિદ્યા પોતે પ્રાપ્ત કરી શકતો નથી. ડિગ્રી મળે છે પણ એની પાસે એ ડિગ્રીનું જ્ઞાન હોતું નથી અને સફળતા મેળવી શકતો નથી. પહેલાના સમયમાં તમે જુઓ તો આપણા દેશની અંદર એવા તેજસ્વી વિદ્યાર્થીઓ હતા કે જે શિક્ષકોને પણ પડકાર ફેંકી શકતા. સ્વામી રામતીર્થ કરીને એક બહુ તેજસ્વી વિદ્યાર્થી આપણા દેશમાં થઈ ગયા. એ જ્યારે પરીક્ષાની અંદર બેઠેલા, તેમના પેપરમાં 13 પ્રશ્નો પૂછવામાં આવેલા અને ઉપર સૂચના લખેલી કે આન્સર એની 8, આમાંથી કોઈ પણ 8 ના તમે જવાબ. સ્વામી રામતીર્થે 13 પ્રશ્નોના જવાબ લખ્યા અને પછી પોતાની સપ્લિમેન્ટરી ઉપર રિમાર્ક લખેલી કે ચેક એની 8, તમે કોઈ પણ 8 પ્રશ્નોને તપાસી શકો છો. આ પ્રકારની તેજસ્વીતા એ સ્વામી રામતીર્થની અંદર હતી. શિક્ષકને પોતે પડકાર ફેંકતા કે તમે 13માંથી ગમે તે 8 તપાસો. આજે વિદ્યાર્થીઓ ઓપ્શન માટે હડતાલો પાડી રહ્યા છે કે અમને 100% ઓપ્શન આપો, 50% ઓછું પડે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે જો આવી અધ્યયન વૃત્તિ આપણી અંદર હોય તો કોઈ પણ પ્રકારની પ્રગતિ આપણી અંદર થઈ શકે નહીં. મેથેમેટિક્સના વિષયમાં 300માંથી 298 માર્ક્સ આવેલા, છતાં પણ પોતે ઉદાસ જ્યારે ઘેર આવ્યા ત્યારે એમના માતા પિતાને લાગ્યું કે આ દીકરો જરૂર પરીક્ષાની અંદર નપાસ થઈને આવ્યો લાગે છે. રિઝલ્ટ પૂછ્યું કે કેમ તમારું મોઢું ઉદાસ છે, ત્યારે એમણે વાત કરી કે શું કરું, મારા 2 માર્ક્સ ગણિતની અંદર કપાઈ ગયા, 298 માર્ક જ હું પ્રાપ્ત કરી શક્યો છું. એ વખતે બીજા કેટલાય વિદ્યાર્થીઓ હતા જે 35 માર્કે પાસ થઈને પાર્ટીઓની અંદર ગયેલા, પરંતુ આ વિદ્યાર્થી એવા હતા કે એને 2 માર્ક કપાયા એની ઉદાસીનતા હતી. તો આવી અધ્યયન વૃત્તિ જ્યારે આપણી અંદર આવશે ત્યારે સફળતા માટે આપણે રાહ નહીં જોવી પડે, સફળતા આપણી રાહ જોતી જોતી આપણી રાહ આપણા ઘેર આવીને નિવાસ કરશે. તો બીજી વાત આપણને આ સમજાવી. ત્રીજી વાત આપણને સમજાવવામાં આવી કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, તે આશાવાન હોવો જોઈએ. કોઈ પણ કાર્ય જે એને સોંપવામાં આવેલું છે એ કાર્ય પોતે કરી શકશે એવી પ્રકારની એક આશા, એક શ્રદ્ધા એના જીવનની અંદર હોવી જોઈએ. કારણ કે આશાવાન માણસ જ એ વિશ્વની અંદર અત્યાર સુધી તમે જુઓ તો કંઈક કરી શક્યો છે. ઇંગ્લેન્ડની અંદર એક વિલિંગડન નામનો બાળક હતો. એ વિલિંગડન તમારા જેટલી ઉંમરનો હતો ત્યારે લંડનના પ્રસિદ્ધ બિગ બેન ટાવરની નીચે એક બગીચાની પાસે બેઠેલો. એ જ્યારે બગીચામાં હતો ત્યારે જ અચાનક આ લંડનના ટાવરની અંદર ઘડિયાળમાં ડંકા પડ્યા અને ડંકાની અંદર એને એવું સંભળાયું કે વિલિંગડન વિલ બી ધ મેયર ઓફ લંડન, કે વિલિંગડન એ પોતે લંડનનો મેયર બનવાનો છે. હવે આ એક સાવ સામાન્ય ગરીબ કુટુંબની અંદર ઉછળતો કિશોર હતો, એની કોઈ શક્યતા પણ હતી નહીં કે પોતે મેયર લંડનનો બની શકે, પરંતુ એના મનની અંદર એક આવી આશાનો સંચાર થયો અને એણે પોતે આશાને જીવંત રાખી એ પ્રમાણે પોતે પ્રયત્ન કરતો રહ્યો અને એક દિવસ એ લંડનના મેયરની ખુરશી ઉપર જઈને બેઠો પણ ખરો. તો જીવનની અંદર આશાઓ જેટલી ભરપૂર હોય એટલું જીવન પણ હર્યુંભર્યું બનતું હોય છે. તો યુવાન વિદ્યાર્થી એ આશાવાન પણ હોવો જોઈએ. ઇટાલીની અંદર મુસોલિની નામનો એક શાસક થઈ ગયો. આ મુસોલિની એક સામાન્ય પોલીસ કરનારો છોકરો હતો. તમારી જ્યારે તમારા જેટલી એની ઉંમર હતી ત્યારે સામાન્ય પોલીસ એવી, આ તો બધું સરકારી કામકાજ છે, આની અંદર કે આટલું દિલ દઈને કામ કરવાનું ના હોય, જેમ તેમ થઈ જાય. ત્યારે મુસોલિનીએ કહ્યું કે નહીં, હું બરાબર આને પાલિશ કરીશ, કારણ કે એક દિવસ આ ખુરશી ઉપર મારે બેસવું છે. પેલા મિત્રે એની મશ્કરી કરી કે તું સાવ એક સામાન્ય પોલિશ કરે છે, દિવસના 5 રૂપિયા પણ તને, પરંતુ આ આશા એના જીવનની અંદર હતી, એણે પ્રયત્ન કર્યો અને આગળ જતા ઇટાલીનો સરમુખ ત્યાર પણ બન્યો અને આખા યુરોપને એ પોતે ધ્રુજાવી ગયો. ત્યારે આપણને એની પરથી ખ્યાલ આવે છે કે જીવનની અંદર આપણે જેટલી આશાઓને મજબૂત રાખીશું, જે કાર્ય આપણે કરવાનું છે એ કાર્ય હું કરી શકીશ, આ વિચાર જેટલો આપણા જીવનમાં દ્રઢ હશે એટલી આપણે પ્રગતિ સાધી શકીશું. તમે જીવનની અંદર જુઓ તો કેટલા એવા દ્રષ્ટાંતો આપણને જોવા મળશે કે જેમણે આવી આશાઓ ટકાવી રાખી છે એ લોકો જીવનમાં કંઈક પોતે પ્રાપ્ત કરી શક્યા છે. ભારતની અંદર પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી રામાનુજ થઈ ગયા. એ રામાનુજ પોતે 16 વર્ષની ઉંમરના હતા ત્યારે એમણે 6000 પ્રમેયો એ સિદ્ધ કરી બતાવેલા અને જ્યારે એમની ઉંમર 30 વર્ષની થઈ ત્યાં સુધીમાં તો ગણિતની અંદર ડાયવર્જન્ટ ફંક્શન, ઇન્ટિગ્રલ ફંક્શન,

ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ, ટાઇનીમેન સિરીઝ જેવા અનેક ક્ષેત્રોની અંદર એવી અદ્ભુત ફોર્મ્યુલાઓ પોતે આપી ગયા. પરંતુ આ રામાનુજ જન્મજાત ક્ષયના દર્દી હતા. પોતે ધાર્યું હોત તો કઈ કરી શકત નહીં. એમનું શરીર ન એ આટલું મોટું પ્રદાન એ કરી ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જેટલી આપણી આશાઓ જીવંત, એટલી જ આપણી યુવાની પણ જીવંત હોતી હોય છે. એક અંગ્રેજ ચિંતકે બહુ સુંદર વાત લખી છે કે યુ આર એઝ યંગ એઝ યોર હોપ એન્ડ એઝ ઓલ્ડ એઝ યોર ફિયર. યુ આર એઝ યંગ એઝ યોર સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ યુ આર એઝ ઓલ્ડ એઝ યોર ફિયર. યુ આર એઝ યંગ એઝ યોર હોપ એન્ડ યુ આર એઝ યંગ એઝ ઓલ્ડ એઝ યોર ડાઉટ. તમારા જીવનની અંદર શ્રદ્ધા જેટલી મજબૂત, જેટલી જીવંત, એટલા તમે યુવાન છો. યુવાનની

0: નથી. સ્વપ્ન કોઈ દિવસ સાચા પડતા નથી અને સાચા કરવા પડતા હોય છે. ડ્રીમ્સ આર નોટ મીન ટુ બી કમ ટ્રુ, દે આર મીન ટુ બી એચિવડ. સ્વપ્ન કોઈ દિવસ એની મેતે સાકાર થતા નથી, એને સાકાર કરવા પડતા હોય છે. ગુજરાતીમાં લખ્યું છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. જે પોતે પરસેવો વહાવે છે એને સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. સિંહના મોઢાની અંદર આવીને મૃગલાઓ પડતા નથી. એ સિંહે પણ શિકાર કરવા નીકળવું પડે છે. એમ આપણે પણ જો પુરુષાર્થ ન કરીએ તો એમને એમ કહી આપણી આશાઓ એ સાકાર થતી હોતી નથી. જે લોકોએ જીવનમાં પુરુષાર્થ કર્યો છે એ લોકો જીવનની અંદર સફળતા મેળવી શક્યા છે. લિયોનાર્ડો દ વિન્ચીનું નામ એ તમે કદાચ પાઠ્યપુસ્તકની અંદર ભણ્યા હશો. એ પોતે બહુ મોટા ચિત્રકાર થઈ ગયા. એમણે મોનાલિસા નામનું એક પ્રસિદ્ધ ચિત્ર દોરેલું છે, પરંતુ એની અંદર એમણે 7 વર્ષ સુધી સતત મહેનત કરી ત્યારે પોતે એ ચિત્રને બનાવી શકેલા. એવી જ રીતે ટિશિયન નામનો એક બહુ મોટો ચિત્રકાર એ પશ્ચિમની દુનિયામાં થઈ ગયો, પ્રાપ્ત કરી શક્યા. આપણા ગુજરાતની અંદર નર્મદ થઈ ગયા ત્યારે ગુજરાતીની અંદર શબ્દકોશ તૈયાર કરી શકેલા. તો જે જે લોકોએ કંઈક પુરુષાર્થ કર્યો છે એ લોકો જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરી શક્યા છે. પ્રોફેસર NM શાહ થઈ ગયા. એમને જ્યારે એમની સિદ્ધિનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે એમણે પોતે વાત કરેલી કે તમે ગુજરાતની અંદર પ્રથમ કક્ષાના ગણિતના પ્રાધ્યાપક બની શક્યા એનું કારણ શું? ત્યારે એમણે લખેલું, એમણે કહેલું કે મારી મહેનત આની અંદર કારણભૂત છે. અને કેટલી મહેનત એમને કરેલી, તો 18 અવર્સ ફોર એ ડે, ફોર 20 ઇયર્સ, નો સન્ડે, નો હોલીડે, નો વેકેશન. રોજના 18 કલાક સુધી 20 વર્ષ સુધી મેં આ ગણિત પાછળ મહેનત કરેલી છે. એની અંદર કોઈ રવિવાર મેં પાળ્યો નથી, કોઈ તહેવારના દિવસે મેં રજા રાખી નથી અને કોઈ વેકેશન મેં પાડ્યું નથી. તો જીવનની અંદર જે લોકો કઠિન પુરુષાર્થ કરે છે એને સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. જે વિવેકાનંદ સ્વામીની સાથે આપની શાળાનું નામ સંકળાયેલું છે એ ઘણીવાર વાત કરતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમણે પુરુષાર્થ કરવાની આપણને પ્રેરણા આપી છે કે જ્યાં સુધી આપણું ધ્યેય સિદ્ધ ના થાય ત્યાં સુધી આપણે પગ વાળીને બેસવું જોઈએ નહીં. અને જે લોકોએ આવી રીતે લગાતાર પુરુષાર્થ કર્યો છે એ લોકો સામાન્ય હતા છતાં પણ અસામાન્ય બની શક્યા છે. અમેરિકાના પ્રમુખોનો ઇતિહાસ તમે જુઓ તેની અંદર આ સમજાવ્યું. અને છેલ્લી વાત એણે કરી કે યુવાન વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, તો એની અંદર લખ્યું કે બલિષ્ઠ, બળવાન હોવો જોઈએ. બળવાન એટલે કોઈકને હાડકા ભાંગી નાખે એવો બળવાન નહીં, પરંતુ દ્રઢ મનોબળવાળો, મનથી બળવાન હોવો જોઈએ. ઘણાના શરીર સારા હોય પરંતુ રાત્રે ઉઠે બાથરૂમ જવા માટે તો મમ્મીને ઉઠાડે કે બત્તી કરો, બીક લાગે છે. તો એવા બળની અહીંયા વાત નથી, પરંતુ મનોબળ એનું દ્રઢ હોવું જોઈએ. અંગ્રેજીમાં લખ્યું છે કે એ વિલ ફાઇન્ડ ધ વે. તમારી અંદર જો મનોબળ દ્રઢ હશે તો તમે ચોક્કસ સફળતાને પ્રાપ્ત કરી શકશો. રશિયાના પ્રમુખ નિકિતા ક્રુશ્ચેવ માટે એવું કહેવાય છે કે મારે આ કાર્ય કરવું છે, તે પોતે કરી શક્યા. ગુજરાતીમાં કહે છે ને કે મન હોય તો માળવે જવાય. એમ જીવનની અંદર જે લોકોનું મનોબળ દ્રઢ રહ્યું છે એ લોકો સફળતાને પ્રાપ્ત કરી શક્યા છે. તો આ 5 લક્ષણથી યુક્ત આપણી યુવાની થશે, આ 5 લક્ષણથી યુક્ત આપણી વિદ્યાર્થી અવસ્થા બનશે, તો ઉપનિષદ આપણને આશીર્વાદ આપે છે કે તસ્ય ઇયમ પૃથ્વી વિત્તેન પૂર્ણાસ્યાત. એના માટે આખી પૃથ્વી એ ધન ધાન્ય અને સમૃદ્ધિથી ભરેલી છે. જેમ એક એક આંગળીની અંદર કોઈ બળ નથી, પરંતુ 5 આંગળીઓ ભેગી થાય છે ત્યારે એની અંદરથી બળ પ્રગટે છે. કંઈક સર્જન એની અંદરથી થતું હોય છે, ઘણીવાર વિસર્જન પણ થાય છે, પરંતુ એની અંદરથી તાકાત ભેગી થાય ત્યારે પ્રગટતી હોય છે. એમ આ 5 લક્ષણો આપણા જીવનની અંદર જો ભેગા થશે તો ચોક્કસ આપણી વિદ્યાર્થી અવસ્થા એ પૂર્ણ વિદ્યાર્થી અવસ્થા બનશે અને આપણે પણ એક જબરજસ્ત પ્રગતિ આ અવસ્થાની અંદર કરી શકીશું. તમે જુઓ તો વિશ્વની અંદર ઇતિહાસ રચનારા અને ભૂગોળ ફેરવનારા એ બધા જ તમારા જેવા યુવાન જ હતા. ભારતની અંદર શંકરાચાર્યે જ્યારે બૌદ્ધ ધર્મને હિન્દુસ્તાનની અંદરથી બહાર ફેંકી દીધો ત્યારે તમારા જેવા યુવાન હતા. ચંદ્રગુપ્તે જ્યારે નંદવંશના રાજાને હરાવીને હિન્દુસ્તાનમાંથી નંદવંશના પાયા ઉખાડી નાખ્યા ત્યારે એ પણ પોતે યુવાન હતા. તમે જુઓ તો શિવાજી માટે એવું કહેવાય છે કે શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી. તો એ શિવાજીએ મહારાષ્ટ્રની અંદરથી એક હાથમાં તલવાર અને એક હાથમાં કુરાન લઈને ફરનાર આક્રમણખોરોને બહાર કાઢી મૂક્યા ત્યારે પણ એ પોતે યુવાન હતા. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1892 ની અંદર શિકાગોની વિશ્વ ધર્મ પરિષદની અંદર જયારે હિન્દુત્વનો વિજય ડંકો વગાડ્યો ત્યારે એ પણ પોતે યુવાન હતા. તો યુવાનો જ પોતે કઈ કાર્ય કરી શક્યા છે, પરંતુ આ કાર્ય કરી શક્યાનું કારણ એ કે પોતે આવા સાચા અર્થની અંદર યુવાન બનેલા. એમણે પોતે આ પાંચેય લક્ષણો એમના જીવનની અંદર સિદ્ધ કરેલા ત્યારે લોકો કઈક કાર્ય કરી શક્યા છે. આપની પાસે પણ આવો જ સમય એ પ્રાપ્ત થયો છે, જે સમય ચંદ્રગુપ્ત પાસે હતો, જે સમય શિવાજી પાસે હતો, જે સમય શંકરાચાર્ય પાસે હતો, જે સમય સ્વામી વિવેકાનંદ પાસે હતો, એ જ સમય આજે આપને પણ પ્રાપ્ત થયો છે. પરંતુ એક વાત અહીંયા આપણને યાદ આવે કે સ્વામી વિવેકાનંદ પોતે આ કાર્ય કરી શક્યા કારણ કે સ્વામી વિવેકાનંદ પાસે રામકૃષ્ણ પરમહંસ હતા. ચંદ્રગુપ્ત નંદ વંશને ઉખાડીને ફેંકી શક્યો કારણ કે ચંદ્રગુપ્ત પાસે ચાણક્ય હતા. શિવાજી મહારાષ્ટ્રની અંદરથી મુસ્લિમોને હાંકી કાઢી શક્યા કારણ કે એમની પાસે સમર્થ રામદાસ હતા. શંકરાચાર્ય બૌદ્ધ ધર્મને ભારતની બહાર ફેંકી આવ્યા કારણ કે એમની પાસે ગૌડ પાદાચાર્ય હતા. તો જે યુવાનો એવા સમર્થ ગુરુની પાસે બેસીને વિદ્યા પ્રાપ્ત કરે છે એ લોકોના જીવનની અંદર આવું તેજ પ્રગટતું હોય છે. તમારી પાસે ઉત્તમ સમય તો તમને પ્રાપ્ત થયો છે, પણ તમે એવા ભાગ્યશાળી છો કે તમને એવા ઉત્તમ ગુરુઓનો પણ સમાગમ પ્રાપ્ત થયો છે. સંતરામ મહારાજની સાથે આ સ્કૂલનું નામ સંકળાયેલું છે તેવા એક સાચા સંત આજે આપણી પાસે છે. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ આ સ્કૂલની ઉપર પ્રાપ્ત થયેલા છે, આ સ્કૂલના વિદ્યાર્થીઓને મળેલા છે. તેવા સંતોની સાથે જો આપણે રહીશું, એમના માર્ગદર્શન પ્રમાણે આપણે જો જીવન જીવીશું, તો ચોક્કસ વિવેકાનંદ અને શંકરાચાર્ય જેવી પ્રગતિ એ આપણા જીવનની અંદર પણ આવશે અને એમની જેમ આપણે પણ આપણું અને રાષ્ટ્રનું નામ એ જરૂર રોશન કરી શકીશું. કારણ કે આવા ગુરુ છે એ આપણી યુવાનીને પૂર્ણ યુવાની બનાવતા હોય છે, આવા ગુરુ છે એ આપણી વિદ્યાર્થી અવસ્થાને પૂર્ણ વિદ્યાર્થી અવસ્થા બનાવતા હોય છે. આપણી અંદર સજ્જનતા એ પણ આ સંતોના ઉપદેશથી આવતી હોય છે. આપણી અંદર અધ્યયન વૃત્તિ એ પણ આ સંતોના સમાગમથી આવતી હોય છે. અહીંયા નડિયાદની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રી અક્ષર પુરુષોત્તમ છાત્રાલય ચાલે છે. એ છાત્રાલયની અંદર હમણાં 2 વર્ષ પહેલા જ નીરવ ચોકસી નામના એક વિદ્યાર્થી અભ્યાસ કરી રહેલા, એ જ્યારે અભ્યાસ કરવા માટે છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો ત્યારે બહુ એવી કોઈ આમ અસાધારણ બુદ્ધિ કક્ષે એમની હતી નહીં. એમણે પોતે આઈસી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રાપ્ત કરેલો એટલે બુદ્ધિશાળી બીજા વિદ્યાર્થીઓ કરતા વિશેષ હતા, પરંતુ એવી કોઈ આમ એક્સ્ટ્રા ઇન્ટેલિજન્સ એમને પોતાને પણ નહીં ખ્યાલ હોય. પરંતુ આ જે અધ્યયન વૃત્તિ આ છાત્રાલયની અંદર આવતી એવી વિકાસ એમની પામી કે જ્યારે DDIT ની અંદર પરીક્ષાઓ ફાઇનલ સેમિસ્ટરની લેવામાં આવી એની અંદર છેલ્લા 25 વર્ષનો DDIT એન્જિનિયરિંગ કોલેજનો રેકોર્ડ એમણે તોડી નાખ્યો અને 94% ગુણાંક એમણે પોતે એની અંદર પ્રાપ્ત કર્યા અને હાલ વિશ્વની સારામાં સારી કહી શકાય એવી લંડનમાં આવેલી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એ પોતે PhD ની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સંતો ખાલી આપણને માળા ફેરવાનું નથી શીખવાડતા, પરંતુ આપણને કેમ અભ્યાસ કરવો એનું પણ આટલું સુંદર અને ઉમદા માર્ગદર્શન એ લોકો પૂરું પાડી શકે છે. જે આપણે હતાશાની અંદર ઘેરાયેલા હોઈએ તો આપણી અંદર આશાનો સંચાર એ પણ આવા સંતો થકી થતો હોય છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા યોગીજી મહારાજ, એમની પાસે તમારા જેવો એક વિદ્યાર્થી એનું નામ હર્ષદ હતું એ પોતે આવેલો. એ પરીક્ષા આપવા માટે જઈ રહેલા, પણ એમની તૈયારીઓ બહુ સારી હોય નહીં એટલે એમને મનમાં ભય રહ્યા કરતો કે આ પરીક્ષામાં હું પાસ થઈશ કે નહીં થઉં. એ વખતે યોગીજી મહારાજ એમને આશીર્વાદ આપ્યા કે તમે આ બધા જ નબળા વિચારોને કાઢી નાખો, ભગવાન તમને આશીર્વાદ આપે છે, અમે પ્રાર્થના કરીશું અને જરૂર તમે પાસ થઈ જશો. ને 6 દિવસ આ રીતે આશીર્વાદ આપીને એની અંદર આશાનો સંચાર કરીને યોગીજી મહારાજ એને પરીક્ષાની અંદર મોકલતા રહ્યા અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ વિદ્યાર્થી જે નાપાસ થવાનો ભય સેવતો હતો એ કોલેજની એ ફાઇનલ પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ શક્યો. તો સંતો ખાલી આપણને ભગવાનને નમન કરવાનું નથી શીખવતા, એ આપણા હતાશ જીવનની અંદર હામ પૂરી દેતા હોય છે, આપણા નિરાશાની અંદર આશાનો સંચાર એમના થકી થતો હોય છે. અને છેલ્લે વાત કરી કે દ્રઢતા, યુવાનની અંદર જે દ્રઢ મનોબળ જોઈએ એ મનોબળ પણ આવા સંતોના સમાગમથી આપણા જીવનની અંદર આવતું હોય છે. કારણ કે મનોબળ એ સંયમથી પ્રગટતું હોય છે. વિવેકાનંદ સ્વામી એ પોતે અતિ દ્રઢ પોલાની મનોબળ ધરાવનારા પુરુષ હતા, પરંતુ એ મનોબળ એમનું પ્રગટેલું કારણ હતું સંયમ. એમણે પોતે એવું બ્રહ્મચર્ય વ્રત પાળેલું અને પોતાની મેધાનાળી જાગૃત કરેલી તો એમનું મન અતિશય મજબૂત બનેલું. એમ સંતો આપણને સંયમની શીખ આપે છે અને આપણા જીવનની અંદર આવું મનોબળ પણ એ દ્રઢ કરાવતા હોય છે, તો આપણને આવો સમય તો યોગ્ય પ્રાપ્ત થયો છે. પરંતુ એની અંદર જો આપણે આવા સંતના યોગની અંદર રહીશું, આવા કોઈ ગુરુનું માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરતા રહીશું, તો જરૂર આ વિદ્યાર્થી અવસ્થાને આપણે સાર્થક કરી શકીશું અને એવા વિદ્યાર્થી બનીશું કે આપણા માટે સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા એ રાહ જોઈને બેસી રહ્યા હશે. કાલિદાસ કુમાર સંભવમાં એવું લખ્યું છે કે ન રત્નમ અન્વિષ્યતિ મૃગ્યતે હિ તત્. રત્ન ક્યારેય કોઈને શોધવા માટે જતું નથી, પરંતુ લોકો રત્નને શોધવા માટે નીકળતા હોય છે. આપણે પણ જો આ પાંચે લક્ષણ યુક્ત યુવાન કે વિદ્યાર્થી બનીશું, તો આપણે નોકરી શોધવા નહીં જવું પડે, નોકરી આપણને શોધતી શોધતી આવશે. આપણે કોલેજો શોધવા નહીં જવું પડે, કોલેજોના શિક્ષકો આપણને એમની કોલેજની અંદર દાખલ થવાનું આમંત્રણ આપતા આપતા આવશે. આપણે સમૃદ્ધિને શોધવા નહીં જવું પડે, સમૃદ્ધિ આપણા ચરણ ચૂમ. જે સમય આપણને પ્રાપ્ત થયો છે એને આપણે સાર્થક જો કરી લઈશું, તો સાચા અર્થમાં વિદ્યાર્થી બનીશું. આજે વિદ્યાર્થીની વ્યાખ્યા એવી લોકો કરતા હોય છે કે જે વિદ્યાની અર્થી કાઢે ને એ વિદ્યાર્થી બનેલો છે. અર્થી એટલે નનામી, કારણ કે વિદ્યાર્થીઓ આજે એવા તૈયાર થયેલા છે કે પોતે વિદ્યાની જાણે અર્થી કાઢવા માટે સ્કૂલની અંદર ન આવતા હોય. પરંતુ આ પાંચ લક્ષણે યુક્ત આપણે જો વિદ્યાર્થી બનીશું, તો આપણે વિદ્યાર્થી કેવા બનીશું? વિદ્યાના રથી આપણે બનીશું, કે વિદ્યાને આપણે પોતે ગૌરવ અપાવીશું. સરસ્વતીનું મસ્તક એ આપણા થકી ઊંચું થશે એવા આપણે વિદ્યાર્થી બની શકીશું. તો આવી એક પૂર્ણ વિદ્યાર્થી અવસ્થા, આવી એક પૂર્ણ યુવાની આવા સંતોના સમાગમથી આપ સૌને પ્રાપ્ત થાય અને આપ સૌ જીવનમાં ખૂબ ખૂબ સફળતા અને શાંતિ પ્રાપ્ત કરી શકો, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ.

महाराज नी जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय स्वामी श्री आबुमा हता। ત્યાં આબુમાં આપણે એક છાતર લઈ ચાલે છે સ્વામી શ્રી, બધું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા એટલે વાડા ફરતી જે ક્લાસરૂમ્સ છે, જે સભા મંડપ છે, રસોડું છે, ડાઇનિંગ હોલ છે, ત્યાંથી બધું પસાર કરતા કરતા સ્વામી શ્રી ડોમેટરીમાં આવે છે કે જ્યાં છોકરાઓ સૂતા હોય છે। એ વખતે સંચાલકે સ્વામી બાપાને બતાવ્યું કે બાપા, અહીંયા આબુમાં ઠંડક વધારે પડે છે એટલે બાળકો માટે આપણે નવા ધાબળા લીધા છે, જાડા। સ્વામી હાથમાં લીધું અને એમ હાથ ફેરવી જોયો। સ્વામી કે ધાબળા છે તો બહુ કક્કડ એટલે કે ટાઢ હરે એવા છે। તરત સ્વામી બાપા બોલ્યા, પણ છે બહુ ખર્ચબચડા કે છોકરાના ગાલ તો બહુ કોમળ હોય, ત્યારે રાત્રે સુવા જાય અને ઓઢે તો ગાલ ઉપર કરડ છે, વાગશે, માટેને કંઈક ખોડિયું કરીને પછી આપજો। એટલે કોટનને કંઈક કવર કરી અને પછી છોકરાને આપજો

સાંઈ બાપા 80 વર્ષના છે, બાળકોમાં 7-8 વર્ષના છે, છતાં પણ સ્વામી બાપાને ખ્યાલ આવે છે કે બાળકને શું કરશે, શું નહીં ગમશે, શું નહીં ગમે. પોતે દેહાતીત અવસ્થામાં વર્તે છે, એમના બાળપણમાં પણ આવું ક્યારે એમને જોયું નથી, છતાં પણ માં એ સહજ સ્વભાવે એ સંભાળ લે છે. એમ સ્વામીશ્રી પણ આપણા બધા જ નાના મોટા હરિભક્તોની સંભાળ લે છે. આ એક હૂંફ છે, જે હૂંફ કદાચ પેલા ધાબળા પણ ના આપી શકે એ સ્વામીશ્રીનો માતૃપ્રેમ આપી શકે છે. એ સંભાળ, એ હૂંફ, એ જ સલામતી. માં છે, મારું સાચો છે, મારું જતન કરશે. એ હૂંફથી બાળક કેટલો નિશ્ચિંત થઈ જાય છે, હી ફીલ સેફ એન્ડ સિક્યોર. આ જ ભાવ, આ જ ભાવ દુલાભાઈ કાગ માના દુઆમાં દ્રઢાવે છે. બે જ પંક્તિ આપણે જોઈએ. દુલાભાઈ કાગ કહે છે કે અડીના જગની આગ તારે ખોળે ખેલતા, અડીના જગની આગ તારે ખોળે ખેલતા, તેનો કીધેલ ત્યાગ કાળજ સળગે કાગડા. કે છે કે હે માં, કે તારા ખોળો ખેલતો ત્યારે મને તો કેવી નિરાંત હતી, જેવો તારા ખોળોનો ત્યાગ કર્યો છોડ્યો કે સંસારની ઉપાધિઓ બધી જ વળગી, આજે આગમાં મારું આ કાળજું બળે છે. આપને ભગવાન સંતનો આશરો છે, આપને સત્સંગ મળ્યો છે. મહારાજ કહે છે પ્રથમના 23ના વચનામૃતમાં કે જે સંસારના જીવ છે, એટલે કે જેને સત્સંગ નથી પ્રાપ્ત થયો, એ લોકો કેવા છે? આ સંસારના જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. પણ જેને સત્સંગ પ્રાપ્ત થયો છે એને તો એવું થાય છે કે હું તો ધન્ય છું, હું તો કૃતાર્થ થયો છું, મને ભગવાન અને સંતનો ખોડો મળ્યો છે. આપણે પ્રગટ ભગવાનના ખોડામાં આપણે ખેલીએ છીએ એટલે આ જગતની આગ આપણે અડતી નથી. છતાં પણ કવિ આગળ કહે છે, મોટા કરીને માં ખોડેથી ખસતા કર્યા, મોટા કરીને માં ખોડેથી ખસતા કર્યા, ખોડે ખેલવા પાછા કરને બાળક કાગડા. બાળક માતાને કહે છે કે માં, તે મને ખોડેથી ઉતાર્યો ત્યારથી મને ચેન પડતું નથી, મને પાછું બાળક બનાવી દેને, મને પાછું તારા ખોડામાં ખેલતો કરી દેને, મારે બાળક બનવું છે. આ બધા અંતરમાં ભાવ છે કે સાંઈ બાપા પણ આપણા સાચા માતા બન્યા છે, આપણે પણ એમના સાચા બાળક બનીએ. એકચ્યુઅલી તો એવું બને છે કે બાળક ગમે તેટલો મોટો થાય એ બાળક જ રહે છે માં માટે ને, માં માટે બાળક બાળક જ રહે છે, અને બાળક માટે પણ માં જ રહે છે. ગમે તેટલો મોટો થાય ને, ગમે તેની મોટી ઉંમર થાય એની, છતાં પણ માં માટે બાળક માટે માં એ માં, અને માં માટે બાળક એ બાળક. ભલે કદાચ મોટો શેઠિયો થાય, મોટી ગાડી બંગલા હોય, દુકાન હોય, ઓફિસ હોય, નોકર ચાકર હોય, પોતાના દીકરા હોય, પણ માં માટે મારો બેટો એવું જ. બીજા બધા કદાચ સાહેબ સાહેબ બોલાતા હશે, પણ માં શું બોલાવે? મારો મુન્નો, પિંટોડો, ચીકુડો, પોપટિયો, ગલુડિયો, જે પણ કે એના વાલ સોયા નામ બધા હોય. બીજાને નોકર ચાકર ભલે કદાચ સલામ ભરે, પણ સાહેબ તો માતાનો ખોડો ભરશે. વ્યાસજીએ મહાભારતમાં સુંદર એક શ્લોક લખ્યો છે. વ્યાસજી પોતે લખે છે કે પુત્ર પૌત્ર સમા કીર્ણો જનનીમ યહ સમાશ્રિતઃ અપી વર્ષ અતિ વર્ષ શતાંશંતે. કે કદાચ કોઈક એવો માણસ હોય કે જે પુત્ર પૌત્ર સમા કીર્ણો, કદાચ પોતાના પુત્ર હોય, પૌત્ર પણ હોય, અને વર્ષ શતાંશંતે કદાચ 100 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, પણ જ્યારે જનનીમ યહ સમાશ્રિતઃ જ્યારે માતા પાસે જાય છે ત્યારે તો સહ દ્વિહાયન વત ચરેત. 100 વર્ષનો માણસ પણ જ્યારે માતા પાસે આવે છે ત્યારે જાણે 2 વર્ષ થયા થઈ ગયો હોય એવી તે વર્તે છે. આ વ્યાસજીનું પોતાનો એક અનુભવ લાગે છે. વ્યાસજી મહાભારતમાં એવું લખે છે, માતા છે ને
એ માણસને યુવાન રાખે છે. 100 વર્ષના પણ થાય છે કે હું 2 વર્ષનો જ છું, એટલે માતા બાળકને યુવાન રાખે છે. હજી માતા છે ને, જો માતા હોય તો બાળક જ છું હજી. માણસ ખરેખર વૃદ્ધ ક્યારે થાય છે? જ્યારે માતાનો વિયોગ થાય છે ત્યારે. આ કેટલાયનો અનુભવ આપણે જોઈએ છે. માણસ પોતાની જાતને વૃદ્ધ ત્યારે જ ગણે છે જ્યારે માતાનો વિયોગ થાય છે. અને માતાનો વિયોગ એટલે માં વિના સોનો સંસાર. કવિ પ્રેમચંદની કવિતા છે, લવણ વિના જેવું ફિક્કું અન્ન, ભાવ વિના જેવું ભોજન, ગોળ વિના મોળો કંસાર, માં વિના સોનો સંસાર. એમ આપણે પણ એવું જ છે ને, કદાચ આપણે ગમેલા મોટા થઈએ, કદાચ મોટા મોટા શેઠિયા થઈએ, ધન કુબેર થઈએ, મોટા મોટા મહાપ્રજ્ઞ બનીએ, વિશ્વને માનધાતા બનીએ, પણ સ્વામી વગર આપણે જીવન કલ્પી શકીએ છે? અનઇમેજિનેબલ. ગમે ત્યાં હશું, ગમે તેવા હશું, પણ સ્વામીનો છું. આપણે એવા એટલા બધા જોડાઈ ગયા છે સત્સંગમાં, સંસ્થામાં, સ્વામીશ્રી સાથે, સંતો સાથે, એકબીજા હરિભક્તો સાથે. હવે આપણા માટે સંસ્થા વગર, સ્વામીશ્રી વગર જીવન આપણે કલ્પી નથી શકતા. મા વગર બધું જ લુખું છે, બધું જ સૂનું છે. સ્વામીશ્રી 5-7 દિવસ પણ આપણે આપણા સેન્ટરમાં આવ્યા હોય ત્યારે તો કેવું લાગે, ભર્યું ભર્યું લાગે ને. તમે જ્યાં હો તો ભર્યો ભર્યો લાગે છે દરબાર, પણ જેવા સ્વામી જાય પછી કેવું લાગે છે, આમ જાણે પ્રાણ ખેંચી ના લીધો હોય, બધું સુમશાન થઈ જાય, નિસ્તેજ થઈ જાય, અને આમ પેલા ફુગામાંથી હવા ખેંચી દીધી હોય કેવું બધું ચીમડાઈ જાય. એમ આપણે પણ એવું જ લાગે છે. સ્વામી ગયા, સ્વામીના પણ આવા કેટલા આપણે અનુભવ થાય છે કે જ્યારે સ્વામી જાય છે કેવું વાતાવરણ આખું સર્જાય છે. સ્વામી ખાલી આગમન અને ગમન, એ અમુક પ્રસંગો બહુ જ હૃદયસ્પર્શી હોય છે. એમાં ખાસ તો સ્વામી આપણની વિદાય, એક દ્રશ્ય તો એટલી બધી અમિત છાપ મૂકી ગયું છે અંતરમાં. 88 સાલમાં સ્વામીશ્રી લંડનથી વિદાય લેતા હતા. એ વખતે જે આખું હિથ્રો એરપોર્ટ ઉપર જે આખું માહોલ જે રચાય છે, સાંઈ બાપા આવવાના હતા મહેશભાઈ કોલોરામાની રોલ્સ રોયસમાં, વ્હાઈટ રોલ્સ રોયસ એ વખતે લીધેલી. અને એ પહેલાં બધા જ યુવકો, બાળકો, કિશોરો, મહિલાઓ બધા જ ત્યાં હિથ્રો એરપોર્ટ પર પહોંચી ગયા. ટર્મિનલ 3 એ વખતે હતું. અને ત્યાં બધા પહોંચે છે અને રાહ જોવે છે કે સ્વામી આપણી ગાડી ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને જ્યારે મોટા મોટા કાચને બધી દિવાલો છે અને સ્વામી આપણી VIP વ્યવસ્થા કરેલી, એટલે ગાડીનું કાર પાર્કિંગ એકદમ નજીક કરેલું, બાપા જ્યાં ટર્મિનલમાંથી બહાર નીકળવાના ત્યાંથી જ. અને એ વખતે જ્યારે બાપાની રોલ્સ રોયસ દેખાય છે, હજી બાપા તો ઉતર્યા નથી, ગાડી જે પાર્કિંગમાં જાય છે, એ વખતે બધા જ યુવકો એક સાથે 1, 2, 3, 4 પ્રમુખ સ્વામીનો જય જયકાર, વી લવ યુ સ્વામી, વી લવ યુ સ્વામી, બધા જે બોલે છે લંડનમાં. અને સ્વામી બાપા આવે છે આમ રાજધીરાજ લાગે, માથે પાગ, શાલ ઓઢેલી, ઉપર ખેસ, બે સેવકના હાથ પકડે છે. અને પછી તો બધા યુવકો હાથ જોડીને આખી આમ લાઈન કરી નાખે છે, પણ અને બધા જ આમ એક સાથે ટોળી વળી વળે છે. સ્વામી બાપા અંદર આવે છે, ત્યાં નાનક લાઉન છે, ત્યાં બાપાને ત્યાં બેસાડવામાં આવે છે. પણ એ જે આખો રસ્તો આપણે જે કાપે છે ત્યાં સુધી પહોંચવા માટે, આખું જાણે આમ આખું એરપોર્ટ આપણે ના કબજે કરી લીધું હોય, બધા પોલીસ જોયા જ કરે કે આ કોણ આવ્યો મહાત્મા, આ કોણ છે, આ કમોટો કઈ આમ રાષ્ટ્રપ્રમુખ છે કે કોણ. બધા જ યુવકો છોકરાઓ ત્યાં આમ બાપા બહેનો બા દૂર પેલા નાની નાની સીટ ઉપર પણ આમ ઊભા થઈ ગયા હતા. આ ચારે બાજુ યુવકો. અને એ વખતે પછી જે કીર્તન ઉપાડ્યું, નહીં દઉં જાવા રે સ્વામી, નહીં દઉં જાવા રે. અને એ આખું જે એકદમ ભાવિભર વાતાવરણ બની ગયું હતું, બધા જ રડે, છોકરાઓ રડે, યુવકો રડે, સંતો રડે. મારી બાજુમાં આનંદમણી સ્વામી હતા, મારો આખો કોટ પલળી ગયો, મને યાદ છે. આનંદમણી સ્વામી એટલા બધા રડે, બધા જ નાના મોટા વડીલ સંતો બધા જ રડે. સ્વામી બાપા 4 મહિનો લાભ આપી, પછી અમેરિકા ગયા હતા, અમેરિકાથી પાછા આવ્યા, ખાલી 2 જ અઠવાડિયા ઓક્ટોબરમાં આપ્યા હતા. પણ એ વખતે તો આમ આખું વાતાવરણ સ્વામી બાપાને આમ શું કરું ના કરું આમ સૂજે નહીં. પણ એ આખું જે દ્રશ્ય હતું કે સ્વામી બાપા જાય છે, હવે આપણી 13-14 વર્ષની ઉંમર, પણ આપણે આમ થયા કે કંઈક જાય છે આપણા જીવનમાંથી. બહુ કંઈ સૂચના હોય ત્યારે તો, પણ આમ કંઈક બહુ કિંમતી વસ્તુ, એક અમૂલ્ય વસ્તુ આપણી પાસેથી જાય છે, એ દરેકને અનુભવ થાય છે. મા વિના સોનો સંસાર, એ પહેલાં પણ જ્યારે સ્વામી બાપા મા વિના સોનો સંસાર, એ પહેલાં પણ જ્યારે સ્વામી બાપા અમેરિકાથી વિદાય લઈશ,

કે સ્વામી બસ તમે હવે જવાના, ભલે ભલે જાઓ બાપા જાઓ, તમારે તો આખું બ્રહ્માંડ છે ને, વાંધો નહીં તમારે તો બધે જવું પડે, પણ અહીં અમને શું લાગશે, મનમાં થાય છે કે બાપા હવે અમે કોની પાસે સ્વામીની વાતો બોલીશું, અમારી કાળી ગલી ભાષા વાત કોણ સાંભળશે, અમારા નૃત્યો કીર્તનો બધા કોની આગળ અમે રજૂ કરશું, અમને કોણ રમાડશે, પ્રસાદ કોણ આપશે, બસ હવે તો તમે જશો જ નહીં, પણ સાંઈ બાપા અમારા હૃદયમાંથી ક્યારેય ન જતા હો, આ 5 વર્ષનું બાળક આવું બોલે છે, અમારા હૃદયમાંથી ક્યારેય ન જતા, જિંદગી દેને વાલે સ્વામી છોડ ન જાના. એ વખતે જે આખા સવમંડપમાં બધા જણ રડે, નોટ અ સિંગલ ડ્રાય આઈ, અને સાંઈ બાપાને એકદમ ગડગડા થઈ ગયા, સાંઈ બાપા તો બહુ જ સોફ્ટ ને આવા જે ક્ષણોમાં તો બાપા એકદમ આમ સોફ્ટ થઈ જાય છે, સાંઈ બાપાને આમ સૂજને કે મારે શું કરવું, મન ડાયવર્ટ કરવા માટે પછી પોતે કંઈક પેડ મંગાવે છે, પણ સામે બધા જ રડતા હોય, નાના મોટા ભાઈ ભાઈ બધા જ, બાળકોનું વાલું, બાળકોનું વાલ અને યુવાનોનું જોમ જ, વડીલોનું વાલું નામ, પ્રમુખ સ્વામી દરેકના અંતરમાં એવું એક સ્થાન પ્રાપ્ત કર્યું છે કે નાના મોટા ભાઈ ભાઈ બધાને એ વખતે રડવું આવે, સાંઈ બાપા એકલા કેટલી ટેકરજી લે, સાંઈ બાપાએ સેવક પાસેથી લેટર પેડ મંગાવ્યો કે ક્યાંક આપણે આમ પત્ર વાંચન કરીએ, પત્ર લેખન કરીએ, વંચાય ત્યાં સ્વામી નથી વાંચી શકતા, નથી લખી શકતા, સ્વામીના આંખ ઉપર પણ આમ આંખને કિનારે આંસુ અને ટપકી આમ રાહ જોતા હતા, જો 2 વાક્ય પેલો વધારે બોલ્યો છોકરો બધા જ મન છૂટા પડી જાત, એ વાતાવરણ, એ શેનું વાતાવરણ છે, એ પ્રેમનું વાતાવરણ છે, એ જે અરસપરસ શિષ્ય અને ગુરુ માતા અને સંતાનનો જે પ્રેમ છે, એ અનુભવ થાય છે કે આ સામે માતા છે, ત્યારે બાળકને લાગે છે ને કે જો બાપા જશે તો શું થશે આપણું, એ એ જે વાતાવરણ છે બહુ અદ્ભુત વાતાવરણ છે. સાંઈ બાપા 5-7 દિવસ રહ્યા હોય, વધારે નહીં હા, પણ અહીંયા એવું આપણે આમ આમ એમના હેત પ્રીતમાં આપણે ઘેલું લગાડી દે, જ્યારે જાય ને ત્યારે આપણે થાય કે આપણે ગમતું નથી, આમ એ જે વિરહ છે વિદાય ક્યારેક અસહ્ય બની જાય છે. કવિ લખે છે, પ્રીતનો પાવો વગાડી પાગલ કર્યા તે, પ્રીતનો પાવો વગાડી પાગલ કર્યા તે, અમ થકી દૂર તમે જાશો ના, સહી ના શકે આ વિરહની વેદના, તરસ્યા સદા તારા સ્નેહના. એ પણ હકીકત છે કે સ્વામિનારાયણ નથી ગમતું, વિદાયની વાત આવે બધા રડે, આ વિદાયના ગીતો ગવાય, બાપા કે 5-7 દિવસમાં વળીશું, 5-7 દિવસમાં સ્વાગત ને 5-7 દિવસમાં વિદાય, બાપાને ક્યારેક નથી ગમતું, એટલે પછી જ્ઞાનની વાત આપે, સમજણ આપે, આપણે તો ભેગા જ છે ને, ઠાકોરજી બિરાજમાન છે, આખી સ્મૃતિ કરવી, બાપા જ્ઞાન આપે, સાચી વાત છે. સાંઈ બાપા એવા પુરુષ છે, પોતે સાક્ષાત બ્રહ્મ છે, પૂર્ણ છે, સર્વત્ર વ્યાપક છે, એમના માટે કંઈ આ દૂર નજીક એવા કોઈ ભેદ પણ નથી.

સ્વામી એવા સમર્થ પુરુષ છે કે દૂર રહ્યા થકા પણ આપણું બરાબર જીવનું સેવન કરી શકે છે, આપણું જીવની આધ્યાત્મિક પ્રગતિ થાય એના માટે પણ સક્ષમ છે, ડાયરેક્ટ કોન્ટેક્ટની જરૂર નથી એમને. સ્વામી શ્રી 84 સાલમાં લંડનમાં હતા અને એ વખતે ગોવિંદભાઈ ઓઝા, સ્વામી શ્રી નામ જંબુરિયા કહેવાય, સ્વામી બાપાનો બાપા ત્યાં હોય એટલે રસોડાની સેવામાં હોય જ. એ વખતે આમ 2 દિવસ સ્વામી બાપા આવી ગયા હતા, પણ 2 દિવસ પછી આજે સ્વામી બાપા આ ગોવિંદને જોઈ છે એટલે બાપા એકદમ પ્રેમથી બોલે, ઓહો ગોવિંદજી મહારાજ આવી ગયા તમે. ગોવિંદભાઈ કહે છે કે સ્વામી હું 2 દિવસથી આવું છું, કે મેં તો એને આજે જ જોયો. 2 દિવસ આવી પણ દેખાયો નહીં, આજે જ દેખાયો. એમાં વચ્ચે કોઈકે કટાક્ષ માર્યો કે સ્વામી એ વૃત્તિ દ્વારા આવતો હતો, એટલે કે દૂર રહેતો હતો એમ, વૃત્તિ દ્વારા આવતો હતો. સ્વામી કે એમ, અમે પણ એનું વૃત્તિ દ્વારા સેવન કરતા હતા. સ્વામી બાપા દૂર રહ્યા રહ્યા પણ આપણું સેવન કરે છે, બધાને અનુભવ થાય છે, તો જ અહીંયા બેસી શકાય ને અત્યારે. તેમ છતાં પણ જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે પછી સમજણ એ ક્યારેક ડૂબી પણ જાય છે. એક કવિ બહુ સુંદર એક ભાવદ્ર કવિતા લખી છે, વિદાય વેળા વસમી આવી સૂણું કરી આંગણિયું મારું, ચાલ્યા સ્વામી આજ આવજો સ્વામી આવજો. પછી કહે છે, જાણું છું નથી ગમતા તુજને

જાણું છું, જાણું છું, નથી ગમતા તુજને વિદાયના આ સુરો, નાવડુબી સમજણની સ્વામી હૈયે પ્રેમ ભક્તિના લહેરો. હૈયામાં એવો પ્રેમ ભરાઈ જાય છે, એવી ભરતી આવે છે, ત્યાં પછી આ સમજણની નાવ પણ ડૂબી જાય છે. શું કરું, હાથ હૈયું હાથ ના રહેતો. છેલ્લે પછી વિનંતી કરે છે ભગવાન બાપાને કે જવું હોય તો જાજો સ્વામી, મંજૂર હોય જો શરત મારી. જવું હોય તો જજો સ્વામી, મંજૂર હોય જો શરત મારી, સ્મૃતિ કરતા સુખડા દેજો, હૃદય અખંડ બિરાજો. આપણે સ્વામી બાપાને હંમેશા સ્મૃતિમાં રાખવાના છે, એમાં જ આપણે રાચવાનું છે. પૂર્યા મન મંદિરે સ્વામી, પછી ક્યાં જવાના છો. આપણા માટે તો જ્યારે દૂર હોય ત્યારે આપણા એક એક જ આરો છે, પ્રત્યક્ષ હોય ત્યારે તો બરાબર લાભ લઈ લેવો. નજીક હોય, ગમે ત્યાં હોય, દોડી જ જવાનું. આ જ આપણું જીવન આધાર છે. તમે બધા ગ્રહસ્થો છો, તમે તો બધા સ્વતંત્ર કહેવાઓ, અને આ જ આપણું જીવન છે. તમારે કોઈને આજ્ઞા લેવાની હોય નહીં, પૈસા એના માટે કમાય છે, ગાડી છે, વ્યવસ્થા બધી છે. સ્વામી બાપા અહીંયા ચરોતરમાં હોય, સુરત, નવસારી, ભરૂચ બધા નજીક જ કહેવાય, તમારા માટે પહોંચી જ જવાનું. પ્રત્યક્ષ લાભ, આ પ્રત્યક્ષ ભગવાન અહીંયા આપણા પૃથ્વી પર બિરાજમાન છે, જેના દર્શન માત્રથી આંખના પાપ માત્ર બળી જાય, જેના શ્રવણ માત્રથી આપણા કાનના બધા જ પાપ બળી જાય, એવા સમર્થ પુરુષ જયારે આપણી સમક્ષ હાજર હોય અને કલાક બે કલાક માટે આપણે આમ દૂર રહી જાય, લાભ લઈ જ લેવો. જેટલો લાભ મળે પ્રત્યક્ષ લાભ લઈ જ લેવો, પણ જ્યારે દૂર જાય ત્યારે સ્મરણ કરો. એમાં પણ એટલા સમર્થ છે, મનમાં સંભાળ તો મનના પાપ બળી જાય. પાછો હોય ત્યારે લાભ લેવો, દૂર હોય ત્યારે સ્મરણ.

આપણા માટે સ્વામી આપણી સ્મૃતિ, એ જ આપણી મૂડી છે, એ જ આપણો ખજાનો છે, એના આધારે જ આપણું જીવન ટક્યું છે. જેમ બને એમ વધારે સ્વામી આપણને પ્રસંગોનું વાંચન, પઠન, સ્મરણ, ગોષ્ઠી, વાર્તા, એના આધારે જ આપણું જીવન એ ટકી રહ્યું છે. તમારી મુસકાને જીવન મારું, એની સ્મૃતિએ જીવ્યા કરું. બાપાને આપણે હૃદયમાં એવા પૂરી દઈએ કે હૃદયના દ્વારથી તમને જોયા કરું, જોયા કરું. બાપા આપણા માટે જીવન પ્રાણ છે, એમને હૃદયમાં આપણે હૃદય આંગણે આપણે એમને પૂરીને એમની સમક્ષ આપણે જીવનની પળો વિતાવીએ. છેલ્લા 11 દિવસથી સ્વામી બાપાના આ પ્રસંગો દ્વારા આપણે એમ જોઈએ છે. એમની મૂર્તિ છે, એમના પ્રસંગો પણ, એમની એક મૂર્તિની પણ ઘરે જ સારા એવા છે. છેલ્લા 11 દિવસથી સ્વામી બાપાના પ્રસંગો દ્વારા આપણે એમની સ્મૃતિ કરીએ છીએ. છેલ્લા 10 દિવસથી આપણે સ્વામી બાપાના માતૃપ્રેમના પ્રસંગો આપણે જોયા, સાંભળ્યા. વિશ્વાસ છે બધાને પ્રતીતિ થતી હશે, દરેકના અંતરમાં એક પ્રતીતિ એમ ઉપસી આવી હશે કે જેમ માએ માં એમ સ્વામીએ સ્વામી, માએ માં બીજા બધા વગડાને વા, મધર એ મધર બાકી બધા અધર, એમ સ્વામીએ સ્વામી. નો વન એટલે નો વન કેન રિપ્લેસ સ્વામી, હી ઇઝ ઇરિપ્લેસેબલ. સ્વામી આપણું સ્થાન કોઈ નહીં લઈ શકે, એ પોતે અજોડ છે, એટલા માટે જ એમાં આપણે જોડાવાનું છે. એક યુવાન સાધુ થવા માટે આવ્યો. સાધુ તો થવું હતું, અંતરમાં ઘણા વખત ઈચ્છા રમતી હતી, પણ માતાનો પ્રેમ પણ ખેંચતો હતો. માનો જે પ્રેમ છે એ કેવી રીતે તરત ભૂલાય? 18-20 વર્ષ ઘરે રહ્યા હોય, માતાના પ્રેમમાં પોતે નાયા હોય, ઝપકોડ્યા હોય, એટલે સાધક આશ્રમ આવે છે, પણ મહિનો મહિનો બે મહિના થાય, એક બે વાર તો ઘરે જઈ આવે છે. સારંગપુરી નજીક એનું ગામ, રહેવાય નહીં. માતાનો પ્રેમ એક બાજુ ખેંચે, એક બાજુ સાધુ થવાની તીવ્ર ઈચ્છા, એક બાજુ માતાનો પ્રેમ, મૂંઝાઈ ગયો, શું કરું? બાપાને ખાનગીમાં મળે છે. સ્વામીને કહે છે કે સ્વામી મારે સાધુ તો થવું જ છે, પણ માતાનો પ્રેમ ભૂલાતો નથી. આ વાસ્તવિકતા છે. બાપાને વિનંતી કરે છે, બહુ જ પ્રામાણિકપણે પ્રાર્થના કરે છે, બાપા મને સાધુ તો જ બનાવજો, જો મને માં કરતાં વધારે પ્રેમ થાય તો જ. બાપા કે જા થશે. આજે 23 વર્ષથી એ સાધુ સારામાં સારી સેવા કરે છે, એટલું જ નહીં એ પોતે સાધુગણ ટ્રેનિંગ આપે છે. માં સ્વામી માનો પણ પ્રેમ એ આપી શકે છે. આપણે છેલ્લા 10 દિવસથી એ પણ જોઈએ છે કે માતા કોને કહેવાય, માતૃત્વ એટલે શું? માતૃત્વ એક અમોઘ શક્તિ છે, અ ફોર્સ સો પાવરફુલ ઇટ કેન ચેન્જ ધ હોલ વર્લ્ડ. માતામાં એવી એક પ્રબળ, એક વિરલ શક્તિ છે, બહુ મોટી જવાબદારી છે. આમ કેટલી મોટી પદવી છે આ માતાની, સામાન્ય છે આ વાત? કેવળ જન્મ આપીને માં નથી બનાતો. માથી મને કોઈ સંબોધે એ અધિકાર પ્રાપ્ત કરો કંઈ નાની સુની વાત છે, બહુ જ કપરી સાધના છે, બહુ જ આકરી કસોટી છે. માં બનવું સહેલ નથી, એમાં તો ઘણી મોટી સાધના રહેલી છે. તપ, સંયમ, ઉદારતા, ક્ષમા, દયા, કરુણા, અખૂટ ધીરજ, અસીમ સમર્પણ, હૃદયની પરમ પવિત્રતા, પ્રેમની પરાકાષ્ઠા, આવા તો કેટલાય ઉત્તમ ગુણોનો સમુચય એટલે માતા. ખરું જતા તો એવું લાગે છે કે માતા, સાચી માતા એક યોગી છે. આ બધા ગુણો એ સંતના લક્ષણ છે. એટલે જે કોઈને પણ સાચા અર્થમાં માતા બનવું હોય, પૂર્ણ માતા, યોગી થવું જ પડે. આ એક યોગ છે, એક સાધના છે. સો યસ, ઉત્તમ માતા એક સંત છે, ને સ્વામીશ્રી ઉત્તમ સંત છે. તેથી જ તો સ્વામીશ્રી ઉત્તમોત્તમ માતા છે. સમજાય છે ને? આપણા 10 દિવસના તમે એવા માતા પ્રકરણનો 3 વાક્યમાં સારાંશ,
માતા ઉત્તમ માતા એક સંત છે, સ્વામીશ્રી ઉત્તમ સંત છે, માટે સ્વામીશ્રી સર્વોત્તમ માતા છે. આવા માતૃત્વના મેરુ સમાન સ્વામીશ્રીને આપણે માત્ર પ્રણિપાત કરી શકીએ. એમને વંદી સ્મરીને આપણે ત્વમેવ માતા પ્રકરણનો આપણે વિરામ લાવીએ છીએ. માતૃત્વ મેરુ એવા સ્વામીશ્રીને આપણે પ્રણામ કરીએ. હવે આવે છે ત્વમેવ પિતા. દસ દિવસથી માતાનું ગા ગા કર્યું, હવે આપણો વાર આવ્યો. પણ માતાનો જે પ્રેમ છે ને, એમાં પિતાનો પણ ફાળો જ છે. એવું ના સમજતા કે માતાનો પ્રેમ જુદો ને પિતાનો પ્રેમ જુઓ, એવું કેમ તમે ભેદભાવ રાખો છો? પતિ છે ને એ પોતાના પતિ છે એ પોતાના પત્નીનો ભોગ આપીને બાળકને પ્રેમ આપે છે. પ્રેમ વેચાઈ જાય છે ને, પછી બાળકનો જન્મ થાય પછી પ્રેમ વેચાઈ જાય છે. સાવની વાતમાં લખ્યું, ઘણા જ્ઞાન સ્વામી પોતે લખે છે, દ્રષ્ટાંત રૂપે આપે છે કે જ્યારે સંતાનનો જન્મ થાય છે ત્યારે પત્નીને પતિ ઉપરથી સહેજે સહેજે થોડુંક પ્રેમ ઓછો થતો એવું લાગે છે. એમ તો દર્શન આપ્યું કે જેમ આપણે સત્સંગમાં આવીએ અને કદાચ આપણે સિદ્ધિ કંઈ પ્રાપ્ત કરીએ ત્યારે પ્રગટ ગૌણ થઈ જાય છે, ગૌણ ના થવા જોઈએ. એમ પતિ છે એ પત્નીના ભોગે એને માતા બનાવે છે, કારણ કે એ પિતાનો જ પ્રેમ છે. પિતાની ઈર્ષા નથી આવતી બાળકને કે મારી પત્ની મારા બાળકને કેમ આટલો વાલ કરે છે, કેમ આટલો પ્રેમ આપે છે, ઈર્ષા કરે ક્યારે? કારણ કે એ પિતાનો જ પ્રેમ છે. પિતા છે એ પોતાનો પ્રેમ માતા દ્વારા પ્રગટ કરે છે, પ્રગટ થવા દે છે બાળકને. એટલે એવું ના સમજતા કે આજે ત્વમેવ પિતાનો પ્રથમ દિવસ છે, આજે ત્વમેવ પિતાનો 11મો દિવસ છે, એવું સમજો. અને આવા કંઈ રેશિયોના આધારે આપણે કંઈ એના આધારે આપણે જો જાશું કે માતાના 10 દિવસ અને પિતાને કેમ 4 જ દિવસ, પિતાના બસ 40% જ અંદર અંદર પછી સંભળાવતા નહીં બધાને. આ કોઈ રેશિયોના આધારે પ્રેમની માપ નામ કે દંડ નથી આપણે કે સખાના પછી 2 દિવસ આવશે અને વિદ્યા માટે 1 જ દિવસ ને, એ આપણે એના ગણતરી પ્રમાણે નહીં ચલી શકીએ. આપણે તો સમય તો મર્યાદિત છે. એટલો આપણે સમજીએ કે જે પિતાનો રોલ છે ને, પિતૃત્વ બહુ જ અઘરું છે. પિતાનો રોલ ભજવી જાણવો એ બહુ જ, એ પણ એક એનાથી પણ કપરી સાધના છે. કારણ કે પિતાને માથે છે ને વહીવટ છે, પૈસાને સત્તા પિતાના માથે છે. માં તો બાળકને રમાડી જાણે, જમાડી જાણે, વાલ કરી જાણે, પણ એ જ્યારે રમાડતી હોય છે બાળકને ત્યારે પિતા ક્યાં હોય છે? પિતા ખેતી હોય, કારખાને હોય, ઓફિસમાં હોય, પૈસા કમાય છે. પૈસા વગર માં જમાડશે શું? કપડાં ક્યાંથી લાવશે? રમકડાં કંઈ મફત આવતા હોય છે? અને કદાચ ના કરે નારાયણ અને બાળક બીમાર પડે તો દવા દારૂ ક્યાંથી કરવી? કોણ પૈસા લાવશે ત્યારે? અને પછી જ્યારે છોકરો નિશાળે બેસે ત્યારે, આજે તો જુનિયર કેજીમાંથી ફીની રામાયણ શરૂ થઈ જાય છેટ કોલેજ સુધી, અને કોલેજ પછી પણ પરદેશ મોકલો છે આપણે, એ ફી ક્યાંથી ભરશું? અને ત્યાર પછી પણ ભણાવ તો પડશે ને, ત્યારે દીકરીઓ તો વધારે ચિંતા હોય પણ છોકરાની પણ ચિંતા તો રહે જ છે. પ્રસંગ સુભાળો છે, સમાજમાં રહેવાનું છે આપણે. તો આવી તો કેટલી જવાબદારી એ પિતાએ વહન કરવા પડે છે, એ બધી જ જવાબદારી. અલ્ટિમેટલી ઘરનો ધણી તો પિતા જ છે ને, એ બધી જ જવાબદારી અંતે પિતાના માથે છે. એ ધણી છે, ધ બક સ્ટોપ્સ એટ ધ ફાધર. બધી જ, કારણ કે જ્યાં પણ કંઈક યશ અપજશ એ હંમેશા પિતાને જશે, માટે એની જે જવાબદારી બહુ મોટી જવાબદારી છે. અને જ્યાં સત્તા છે, જ્યાં પૈસા છે, ત્યાં ક્યારેક ના પાડવી પણ પડે, અને જે ના પાડે ને એ ના ગમે. હકીકત જે ના પાડે ના જ ગમે, ક્યારેક પિતાએ ના પાડવી પણ પડે છે. પિતાને પણ નથી ગમતું, પિતાને ના પાડી પણ નથી ગમતું, શું કરવું? પણ સંજોગોમાં હોય છે ક્યારેક એવી અયોગ્ય માંગણી પણ હોય, સંજોગો એવા સર્જાય, એવા જે કેવો પિતા નથી કે જે નથી ઈચ્છતો કે મારા છોકરાને મારે સારામાં સારો અભ્યાસ કરાવડાવો છે, મારે તો પરદેશ મોકલો છે ને. દરેક પિતાની ઈચ્છા હોય કે નહીં? એવો કોઈ પિતા નથી કે જેને
એવી ઈચ્છા નથી કે મારા બાળકને મારે સારામાં સારું કમ્પ્યુટર અપાવડો છે. એવો કેવો પિતા નથી કે જે નથી ઈચ્છતો કે મારા બાળકને સારામાં સારું ખવડાવવું છે, પીવડાવવું છે, રમાડવું છે. એવું જે છે ને દરેક પિતા એવું જ છે, સ્વાભાવિક છે. પણ સંજોગ એવા હોય શું કરે બિચારો. રિયાલિટી, પ્રેક્ટિકાલિટી છે લાઈફની, વાસ્તવિકતા સ્વીકારવી જ પડે. લિમિટેશન્સ છે. બાળકની માંગણી એ અનલિમિટેડ હોય છે. કુટુંબમાં પૈસા, સંજોગો, સમય એ લિમિટેડ હોય છે. આ માંગણી અને લાગણીનું જે બેલેન્સ કરો ને, એ પેલા અર્જુનના મત્સ્યવેદ જેવું કપરું છે, બહુ જ કઠણ છે. અને ત્યારે ક્યારેક તો માતા પિતાના હૃદયમાં જાણે ચીરો પડતો ને એવું લાગે, દેખાય છે પણ પોતે કંઈ કરી શકતા નથી. એટલે પિતાનો જે રોલ છે બહુ જ અઘરો રોલ છે. માતા તો સારી જ લાગશે, સારું સારું જમાડશે, રમાડશે, વાલ કરશે. અને ક્યારેક પપ્પા ના પડે ત્યારે મમ્મી પૈસા આપશે, છાનું છપનું પણ ગીજા બેટા પિક્ચર જોયા પપ્પાને નહીં કહો. હું મમ્મી પાસે આવો સ્ટોક હોય છે, મમ્મી પોતાના છોકરા માટે આવો થોડોક પોતાના પૈસા રાખી જ મૂકી હોય. પપ્પાને પણ કદાચ ના પાડી પણ નથી ગમતું, પણ ત્યારે મમ્મી દયા છે, મમ્મી હા પાડી દે. એટલે આવું જ્યારે બધું ભેગું થાય છે ત્યારે આપણે ઉપર છોડે લાગે કે પિતાનો પ્રેમ ઓછો છે. અમુક વાર પિતાને પોતાને લાગે કે મારો પ્રેમ માતા જેવો નથી. બરાબર છે, પિતાનો પ્રેમ એ માતા જેવો નથી જ, એ જુદો છે, ઓછો નથી, જુદો છે. એ જુદી રીતે વ્યક્ત થાય છે. આપણે વાત કરી કે સહસ્રમ તો પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે, પિતાનો પ્રેમ કરતાં માતાનો પ્રેમ હજાર ગણો વધી જાય. એટલે કે એ વ્યક્ત સરળતાથી થાય છે. માતાનો પ્રેમ એ વ્યક્ત કરવામાં સરળ છે. એનો અર્થ એવો નથી કે પિતાનો પ્રેમ કંઈક ઓછો છે, એ જુદો છે, જુદી રીતે વ્યક્ત થાય છે. કહેવાય છે કે માતાના આંખમાં તો આંસુના તળાવો હોય છે, તરત રડી પડે હર્ષના આંસુ, દુઃખના આંસુ. પિતા રડી નથી શકતા તરત, પિતા રડતા નથી, કારણ કે આમે એ તો પિતા છે. કોઈ કહેતા કઠણ રહેવું પડે ને, જો બધા ઢીલા પડી જાય તો કોણ કોને શાંત કરે. અને આખરે પુરુષ છે, પુરુષ તરત લાગણી વ્યક્ત ના પણ કરે, દુઃખની લાગણી તરત વ્યક્ત ના જ કરે, કારણ કે એને પણ છે કે હું પુરુષ છું. કોઈ કહેતા કઠણ રહેવું પડશે, કોઈ કહેતો સ્થિર રહેવું પડશે. લાગણી વ્યક્ત ના થાય એનો અર્થ એવો નથી કે લાગણી નથી. કોઈ માનવી લાગણી શૂન્ય નથી. ગમે તેવો નિષ્ઠુર હોય ને તો પિતા તો ક્યાંથી હોઈ શકે, એ છે ને ટાઈમે ખબર પડે, ટાઈમે ખબર પડે. પિતાનો પ્રેમ, પિતૃ પ્રેમ ક્યારે ખરેખર પ્રગટ થાય છે ખબર છે? કયો? જ્યારે દીકરી સંસારે જાય ને ત્યારે. બરાબર છે ને? જ્યારે છોકરીની વિદાય આપવાની હોય, ઘરેથી વિદાય થાય છે, હવે સાસરે જાય છે, એ વખતે જે પિતાનો હૃદય હોય છે ત્યારે બધા જ બંધ ખુલી જાય છે. ત્યારે જે પિતા રડે છે ને એ જુદું રડે છે. અભિજ્ઞાન શાકુંતલ નામનું બહુ જ એક અદ્ભુત નાટક કવિદાસ કવિવર કાલિદાસનું છે. એમ કહેવાય છે કે કાલિદાસ તો પોતે છે ને કવિ કુલ ગુરુ છે. દરેક કવિઓનો પોતે ગુરુ છે, કવિ સમ્રાટ છે. સંસ્કૃત સાહિત્યનો પોતે એવા એક બેતાજ સમ્રાટ પોતે છે. અને એમની ઘણી બધી કૃતિઓ છે, એમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ એમ કહેવાય છે કે કાલિદાસ હશે સર્વસ્વ અભિજ્ઞાનમ શાકુંતલમ. એનું જે બધી જ બુદ્ધિ શક્તિ, બધી જ કલા આ એક નાટકમાં એમને રેડી દીધી છે. એના આ નાટક માટે એટલા બધા વખાણ કરવામાં આવ્યા છે. એક ગોથે નામના એક જર્મન ચિંતક, સાહિત્યકાર, લેખક એ આના નાટક ઉપર એટલા બધા વારી ગયા છે. એ કહે છે મને કોઈક પૂછવામાં આવે કે સ્વર્ગ ને પાતાળની વચ્ચે જે પણ કંઈ વચ્ચે જે પણ કંઈ જે સારું હોય, સાર તત્વ હોય, મને એક શબ્દમાં તમે કહો, આઈ શુડ સે શાકુંતલમ એન્ડ ઓલ શાલ બી સેડ. એટલો તો મહિમા કહી દીધો. કોઈ કહે એવું કહે છે કે શેક્સપિયરના બધા જ નાટકો તમે એક પલ્લામાં મૂકો, અનેક પલ્લામાં ખાલી કાલિદાસનો એક નાટક અભિજ્ઞાનમ, તો કાલિદાસનું પલ્લું નમી જાય. એટલું અદ્ભુત આ નાટક છે. એમાં પણ કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્રાપી ચ શકુંતલા, કે બધા જ જે સાહિત્યમાં જે પણ કંઈ કૃતિઓ છે એમાં નાટક સર્વશ્રેષ્ઠ કાવ્યનો પ્રકાર છે. એમાં પણ નાટકોમાં પણ ઘણા બધા નાટકો છે, એમાં પણ જે શકુંતલાનું જે નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ એ પણ એ નંબર લઈ જાય. એમાં પણ તત્રાપી ચતુર્થ અંકસ તત્રાપી શ્લોક ચતુષ્ટયમ,
બધી જ કૃતિઓમાં નાટક શ્રેષ્ઠ છે. નાટકમાં પણ અભિજ્ઞાન શાકુંતલમ શ્રેષ્ઠ છે. અભિજ્ઞાન શાકુંતલમમાં સાત જે અંક છે એમાં પણ ચતુર્થ અંક, અને ચતુર્થ અંકમાં જે ચાર શ્લોક છે, શ્લોક ચતુષ્ટયમ, એ તો શિરમોળ છે. એ ચાર શ્લોકમાં સંસ્કૃત સાહિત્યનો કદાચ શિરતાજ જે કહેવાય, એ ચાર શ્લોકમાં શું વર્ણન આવે છે? એક પિતા પોતાની દીકરીને વિદાય આપે છે, એક પાલક પિતા. કથા તો બહુ પ્રસિદ્ધ છે, હસ્તિનાપુરનો રાજા દુષ્યંત અને કણ્વ ઋષિ પોતે મહર્ષિ છે, એને એક પાલિત પુત્રી શકુંતલા, એ લોકોનો પ્રણય, લગ્ન, વિયોગ અને પુનર્મિલન એ આ નાટકનો કથાનક છે. એમાં જ્યારે આ શ્લોક ચતુષ્ટયમમાં આ કણ્વ ઋષિ શકુંતલાની વિદાય આપે છે, એ વખતે જે એકદમ આમ હૃદય ધરાવક જે આખું નિરૂપણ કરવામાં આવે છે, કાલિદાસ તો ખરેખર અદ્ભુત એક સાહિત્યકાર થઈ ગયા છે. તમે વાંચો, તમને આમ એ તમે એ આશ્રમમાં તમે આવી જાઓ, તમારા હૃદયમાં એ આખું તાદૃશ થઈ જાય દ્રશ્ય. એ વખતે કણ્વ ઋષિની જે પરિસ્થિતિ જે છે, એને વિચાર આવે છે કે બસ આજે શકુંતલા જશે, એ વિચારને વિચારમાં એનું હૃદય છે એ વિવળ થઈ જાય છે, એનું કંઠ ધ્રુદાઈ જાય છે, એની આંખ આંખમાં આંસુથી આંખ પણ જળ થઈ જાય છે, કંઈ દેખાતું નથી, એની વિવેક દ્રષ્ટિ પણ હણાઈ જાય છે. એ પોતે કહે છે કે હું તો ઋષિ છું, હું તો તપસ્વી છું, હું તો વનમાં રહું છું, આશ્રમમાં રહું છું, હું આત્મા પરમાત્માનો જ્ઞાની છું, હું સાંખ્યનું જ્ઞાનનો ઉપદેશ આપું છું, શાસ્ત્રનું પઠન પાઠન કરું છું, અને જો હું તો ખાલી પાલક પિતા છું, જો મને આટલું દુઃખ થતું હોય તો આ શકુંતલાનો જે રિયલ પિતા છે એના હૈયામાં તો કેવો વલોપાત થતો હશે. એમ પિતાનો પ્રેમ એ આવા સમયે ખબર પડે, જ્યારે દીકરીની વિદાય આપવાની હોય ત્યારે. ક્યારેક પુત્રને પણ વિદાય આપવી પડે છે. પુત્રની વિદાય ક્યારે આપવી પડે? જ્યારે સાદું થવાનું હોય ત્યારે. એ જે દ્રશ્ય હોય છે ને, એના માટે તો બહુ અઘરું છે પિતા માટે. એને ખબર છે, જો માતા તો ત્યાગ કરી શકશે કદાચ, એને ખબર છે કે હવે એ સ્ત્રી માત્રનો ત્યાગ કરે છે, મને તો નહીં જ મળે, બીજી કોઈ સ્ત્રીને નહીં મળે. પિતાના મનમાં તો શું છે કે બીજા બધાને મળશે, મને એકલાને નહીં મળે, મને ક્યારે પગે પણ નહીં લાગવા દે, મને ક્યારે બોલાવશે પણ નહીં, ચલાવશે પણ નહીં, બીજા બધા જ હરિભક્તોની સેવા સરભરા કરશે. જ્યારે છોકરી સંસારે જાય ત્યારે સાસરે જાય ત્યારે હજી મને પાછી મળવા આવશે, ઘરે રહેવા આવશે, એના છોકરાને પણ હું રમાડીશ, પણ આ છોકરો ગયો એ ગયો. એ વખતે જે પિતાના મનમાં જે રહ્યા થયા કરે છે કે મારા છોકરાની વિદાયો આપું છું, એ દ્રશ્ય પણ બહુ એક કરુણ હોય છે. એ વખતે આ પિતાનો પ્રેમ પ્રગટ થતો હોય છે. આવા તો ઘણા બધા દ્રશ્યો પિતાના જીવનમાં આપણે જોવા મળે છે. સાંઈબાપાના જીવનમાં પણ આ પિતૃત્વ પ્રેમ આપણે જોયો છે, જાણ્યો છે, ચાખ્યો છે. સાંઈબાપાના પણ આવા કેટલાય પ્રસંગો છે કે જે સાંઈબાપાએ વિદાય આપવી પડી છે. આ જે વાત કહીએ ને છોકરાની વિદાય, સાંઈબાપા પિતા બનીને છોકરાની વિદાય આપી છે. આપણા સાતસો સંતોમાં બે સંતો નેપાળના છે, પરદેશમાં આપણે એને ગણીએ છીએ, ભારત બહારના જ કહેવાય ને, નેપાળના છે. મને એક અત્યારે શ્વેત દર્શન સ્વામી, પોતે અત્યારે ભુજમાં ત્યાં ઠાકોરજીની થાળની સેવા કરે છે. એ શ્વેત દર્શન સ્વામી મૂળ નેપાળના બ્રાહ્મણ, જ્યારે એમની દીક્ષાનો અવસર આવ્યો ત્યારે એમના પિતા હાજર નહોતા. આપણે ખ્યાલ છે કે દીક્ષાનો સમારોહ જ્યારે હોય ત્યારે પિતા હંમેશા આવે અને પિતા એ બાળકને હાર પહેરાવે, સ્વામી આપણને હાર પહેરાવે અને પોતાના દીકરાને પણ હાર પહેરાવે. આ એની વિદાય છે. એ વખતે કોઈ હતું જ નહીં, એનો પિતા જ નહોતો, કોઈ ભાઈ પણ નહોતો, કશું જ નહીં, એમના કુટુંબમાંથી કોઈ જ નહીં. એ વખતે બાપે કીધું કે હું તને વિદાય આપીશ, એમને જ વિદાય આપવાની હતી, પોતાને જ. પણ સ્વામી બાપાએ આ શ્વેત દર્શન સ્વામી માટે કીધેલું કે હું છું ને, હું તારો પિતા, જા. એવી રીતે સ્વામી બાપાએ ત્યાં પિતૃછાયા પણ પૂરી પાડેલી. આપણા સંપ્રદાયમાં સંસ્થામાં પણ એવા કેટલાય યુવાનો છે કે જેના માટે સ્વામીશ્રી આવી પિતૃછાયા પૂરી પાડી છે. એક બે જ પ્રસંગો, એક બે જ યુવકોને આપણે દ્રષ્ટાંત લઈએ. એક યુવાન બહુ જ હોશિયાર, બહુ તેજસ્વી અને ગુજરાત બહારની એક બહુ જ પ્રસિદ્ધ અને નામાંકિત એક યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું, પણ ઘરના બધા એવા સંજોગો, મા બાપમાં એવી તકરાર ઊભી થઈ, એવો કંકાસ ઊભો થયો, એ ખટરાગમાં આ યુવાનની કારકિર્દી કદાચ ઓલવાઈ જાત. યુવક મૂંઝાઈ ગયો, અમારે શું કરવું, આમાં કોને પૂછવું? બાપાને.
પાપાને પત્ર લખી સ્વામી આવી પરિસ્થિતિ છે, મને એડમિશન મળી ગયું છે પણ ઘરમાં આવી પરિસ્થિતિ સર્જાણી છે, મારે કરવું શું, કદાચ મારે એવો પણ એવો પણ વારો આવે કે મારે કદાચ આ મારે અભ્યાસ પૂરો કરવો પડે, અટકાવી દેવું પડે. સ્વામી બાપાએ સામેથી બે ત્રણ પત્ર લખ્યા. સ્વામી બાપા જે લખે છે કે બધી બધી ચિંતા તું મૂકી દે, તારે હવે અભ્યાસમાં જ આગળ વધવાનું છે, આ તારા માટે નિર્ણાયક પળ છે, તારા માટે અભ્યાસ કરવો એ જ તારા માટે આજ્ઞા છે, તે અંગે જે પણ કંઈ ખર્ચ થાય એના માટે વિચાર ના કરશો, મૂંઝાવવું નહીં, તારે જે જરૂર પડે, તારે જે જરૂર હોય તેની પૂરતી મદદ મળી રહેશે, માટે અભ્યાસમાં જ આગળ વધવું છે એવું નિર્ધાર કરવો, જરા પણ ચિંતા કરતો નહીં. આજે એકદમ ડિસાઇસિવ ક્રુશિયલ સમયે સ્વામી બાપાએ જે માર્ગદર્શન આપે છે, પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા, આ બાપા જે આ પિતૃછાયા છે, પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા, આ જે પિતૃછાયા બાપા પૂરી પાડે છે, એ વખતે છોકરો કેટલી હોંફ મળી જાય છે. એ છોકરો જે ભણે છે, સારામાં સારું ભણે છે, એટલું સારું ભણે છે કે એ બહાર આવે છે ત્યારે એને એક સારામાં સારી નોકરી રાહ જોઈને ઊભી છે, એ નોકરીમાં જોડાય છે, એ નોકરીમાં પણ દેશ પરદેશને જવાનું થાય છે, બોસ્ટનમાં એની જોબ પણ મળે છે, એને ખાસ પ્રોજેક્ટ કરવા માટે બોસ્ટન એને કંપની મોકલે છે, એ પાછો આવે છે, એ કંપની ફરીને મોકલે છે આખું પ્રોજેક્ટ હેન્ડલ કરવા માટે, નવું નવીનીકરણ માટે. પણ આ છોકરાને આવો બાપાએ પ્રેમ આપ્યો હોય, બાપાએ આવી રીતે પિતૃપ્રેમ વરસાવ્યો હોય, એટલા બધા મનમાં બાપા એ વસી ગયા હોય છે આ છોકરાના, એને થયું કે જીવું તો બાપા માટે જીવું, સાધુ થવા માટે કંઈ સંજોગો નહોતા ઘરેથી, એટલે આજીવન સેવક બને છે, સંસ્થા માટે પોતે સમર્પિત થાય છે. એક બાજુની નોકરી અને એક બાજુ સંસ્થા, એની નોકરીવાળા પણ છોડવા ના માગે, કે ના મારે તમે સંસ્થા માટે જોડાઈ જાવ છો, પેલા નોકરીવાળા કહે તું અઠવાડિયામાં એક જ વાર આવો, ખાલી અઠવાડિયામાં એક જ વાર આવીશ ને તો પણ તને પગાર અમે આપશું આખા અઠવાડિયા. આવો પોતે હોશિયાર તેજસ્વી એક યુવાન કે ના તમારો એક દિવસ મને નહીં પોસાય, મારે સંપૂર્ણ રીતે સ્વામી બાપા માટે જીવન જીવવું છે. વર્ષો સુધી એને સંસ્થામાં બહુ જ સારી સેવા કરી, આજની તારીખે પણ એક બહુ જ મહાન સેવાપતિ કરી રહ્યા છે, સ્વામી બાપાના ખરેખર રાજીપાના કૃપાપાત્ર પદે બન્યા છે, અને આજે દરેક સંતના અંતરમાં પણ આ યુવાનો છે. અને જે એમ ધરપત્ર હિંમત આપી કે ના ના અમે છીએ ને, તું ચિંતા ના કરીશ, તું તું તારું મન છે તો અભ્યાસમાં લગાડ, બસ તારી બીજી કંઈ ચિંતા કરે, અમે ચિંતા કરનારા છે, એ વખતે જે આમ થોડીક જ વાત હોય, બહુ જાજી નથી હોતી, પણ એમાં એ કામ કરી જાય છે. બીજા એક યુવાન, બે ભાઈઓ, નાનપણમાં એ લોકોના ઘરમાં પણ આવા જ એવા કંકાસ ક્લેશનું આખું વાતાવરણ સર્જાયું, એટલે બે યુવાનો બિચારા કંટાળી ક્યાં આવે, મંદિરમાં આવ્યા, કોઠારી સાહેબને મળે છે કે સ્વામી આવી પરિસ્થિતિ છે ઘરમાં, તો અમે કંટાળી ગયા છે, એટલા રોજ ઝઘડા રોજ ઝઘડા, એને જ વાત, ખાવાનું કંઈ ભાવતું નથી, કંઈ મનમાં અભ્યાસમાં મન બેસતું નથી, શું કરું, છોકરા બે ટેલેન્ટેડ હોશિયાર પાછા. એટલે પછી બાપા આગળ વાત આવી કે બાપા હવે આ શું કરું, બાપાએ એ બે છોકરાને મંદિરમાં સ્થાન આપ્યું કે તે મંદિરમાં રહેજો, અને એ લોકોનો હાથ કોઠારી સામેને સોંપ્યો કે આજથી આપણે આ લોકો બેને જેમ છોકરા આપણે સાચવે ઉછરે એમ એ લોકોને સાચવવાના છે, જે મંદિરમાં સંતો માટે પણ પૂરતી રહેવાની વ્યવસ્થા નથી એ મંદિરમાં સ્વામી બાપાની આજ્ઞાથી આદેશથી એ બે છોકરાઓને વર્ષોથી એક જુદી રૂમ આપવામાં આવી, અને બાપાએ એ લોકોના અભ્યાસના પુસ્તકો, એ લોકોનો આખો અભ્યાસક્રમ બધું જ એકદમ ચીવટ, જ્યારે જ્યારે મંદિરમાં આવે બાપા બધું જ દર વખતે પૂછે કેવું ચાલે છે અભ્યાસ, શું ચાલે છે. એટલું જ નહીં, છોકરાઓ ભાઈ સંગીતની દ્રષ્ટિએ બહુ ટેલેન્ટેડ હતા, એટલે એ લોકોને સંગીતમાં પણ કલામાં લોકો નિપુણ થઈ શકે, એના માટે બાપાએ એ લોકોના ક્લાસીસની પણ વ્યવસ્થા કરી રાખી, સારામાં સારા એ શહેરમાં જે પણ કંઈ સારામાં સારા ક્લાસીસ હોય એના માટે એ લોકોને વ્યવસ્થા કરી આપી, એ લોકોની બધી જ ફીની ગોઠવી વ્યવસ્થા પણ કરી આપી, બધું જ કોઠારીને કીધું જે પણ કંઈ જરૂર પડે બધું જ તમારે પૂરું પડે. એટલું નહીં, નાના નાના પ્રસંગમાં બર્થડે આવે, દિવાળી આવે, એ પ્રસંગમાં સાચી દીધા, આ પ્રસંગ મને વધારે મા બાપ યાદ આવે ને, ત્યારે છોકરો બહાર હોય, દૂર પ્રદેશ હોય, દિવાળી કેમ ફોન કરે છે, બર્થડે ઉપર કેમ ફોન જાય છે, એ પ્રસંગે વધારે મા બાપ યાદ આવે. એ વખતે પણ બાપા ખાસ યાદ કરીને જમાડે, રમાડે, પ્રસાદ મોકલે, પિતૃપ્રેમ. એ છોકરાને પછી તો સંગીત મેળવન એટલા નિપુણ થયા, સ્વામી બાપાએ એ લોકોને એક સ્પર્ધાની પણ ગોઠવણી કરી આપી. મ્યુઝિક ઇન્ડિયા ઓલ ઇન્ડિયાની એક સ્પર્ધા હતી મુંબઈમાં, એમાં આ બે છોકરા, એક છોકરાને દાખલ કરવામાં આવે છે, એ છોકરો ઓલ ઇન્ડિયામાં નંબર લાવે છે સંગીતમાં, ગાવામાં. છોકરો એટલો આગળ વધે છે, બાપાને પ્રોત્સાહન આપે છે. એમાં તો વચ્ચે એવું પણ બને છે, એના કોન્ટ્રાક્ટ એક સાઇન થાય છે કંપની સાથે, એમાં પણ કંઈ એ બિચારો ભોળો છોકરો એમાં કંઈક
બનાવી જાય છે ને બાપા, એમાં પણ માર્ગદર્શન આપે છે કે જો આવું કરશે આવું કરશે, ધ્યાન રાખજે. એ છોકરો આગળ વધે છે, વધે, દેશ પરદેશ નો પ્રોગ્રામ થાય છે, બહારથી લોકોને સ્પોન્સર આવે છે કે તું અહીંયા આવ, તું અહીંયા આવ, અહીંયા આવ. બાપા સાથે એ જાય છે, એ બધે પ્રોગ્રામ પણ આપે છે, સારામાં સારા મોટા મોટા હોલમાં એના એના પ્રોગ્રામ થાય છે, એની કસેટો બહાર પડે છે. આજે એ સંસ્થામાં બહુ જ મોટી સેવા કરી રહ્યા છે. અને એટલું જ નહીં, બાપા કેટલી બધી ઝીણી ઝીણી પણ ધ્યાન રાખે છે. બાપા સાથે અમે 98 બાપા સાથે ત્યાં પરદેશ હતા, એ વખતે આ છોકરો યુવાન બાપાની જ આજ્ઞાથી ત્યાં અમેરિકા બધા કાર્યક્રમ આપવા માટે આવ્યો હતો નવરાત્રિમાં. બાપા જ્યારે ભારતમાં આવે છે પાછા, એ જ વખતે પાછો આ છોકરો આવે છે, બાપા એને તરત બોલાવે છે અને બાપા પૂછે કેટલું કમાણું, કમાણી કેટલી થઈ, એકદમ એમ ફ્રીલી, હા, કારણ કે પોતાનો જ છોકરો છે ને. બાપા કે સ્વામી, પેલો છોકરો કે સ્વામી આટલું આટલું છે, હવે કેમ ક્યાં મૂક્યા પૈસા. બાપાજી સલાહ આપે, જો આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છોકરાની, જો એક જગ્યાએ નહીં રાખવાના અને પાછા થોડાક બોન્ડમાં નાખવાના, થોડુંક શેરમાં, થોડુંક આમ કરવાનું, થોડુંક એક મૂડીમાં રાખવાનું, થોડુંક ઇન્વેસ્ટ કરવાના, બધે આમ થોડુંક જુદું જુદું રાખવાનું, કંઈક હલવાઈ જાય તો એક સાથે બધું ધોવાઈ ના જવાય, આપણે બધું એકદમ ઝીણવટપૂર્વક એનું આખું ઘરના ફાઇનાન્સીસ બાપાએ ત્યાં ધ્યાન આપ્યું. એને પોતે વાત કરી બાપા કેટલું ધ્યાન રાખે છે. અને એ આજે છોકરો કેટલો મોટો થઈ ગયો, રાષ્ટ્રપતિના હાથે એનું સન્માન થયું. આ બાપાના પુત્રો છે, આ બાપાએ પોતાને એવા છોકરાને નાના મોટા, નાના નાના હોય ત્યારથી લોકોને મોટા કર્યા છે. બીજા પણ કેટલાક પુત્ર પ્રેમ, પિતૃ પ્રેમના પ્રસંગો છે, એ આપણે આગામી દિવસોમાં જોઈશું. શ્રી સ્વામી

जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय। गुणात्यन स्वामी એમની એક બીજા પ્રકરણની વાતમાં વાત કરી છે કે આ સંત સમાગમનો મહિમા કેટલો છે. સ્વામી પોતે કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા સંતને સમાગમ કરવાનો મહિમા કયો છે? રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નિકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નિકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈએ ને નહીં તો વાયુ ભડકીને પણ આ સમાગમ કરવા જેવો છે. અત્યારે આપણે જે પ્રસંગો દ્વારા સ્વામીશ્રીનું સમાગમ આપણે કરી રહ્યા છે એ કેટલી અગત્યની બાબત છે, કેટલું મહત્વ સ્વામી આપે છે, કેટલી પ્રાયોરિટી આપે છે કે કદાચ વાયુ ભરખવું પડે, એટલે કે વાયુ ભરખીને પણ રહેવું પડે, ખાવા અન્ન ના મળે, પીવા પાણી ના મળે, તેમ છતાં પણ આ સમાગમ કરવા જેવો છે. કારણ કે આ સમાગમ એ પ્રાણવાયુને સમાન છે. સત્સંગમાં આપણા માટે સત્પુરુષ એ પ્રાણ સમાન છે. સ્વામી સમજાવે છે કે એ પ્રાણનું જેટલું આપણે સેવન કરીએ એના આધારે આપણો સત્સંગ આપણો વધારે વધારે ખીલી ઉઠે છે. પણ આપણે એવા સાધુનો સમાગમ મળ્યો છે, એવા માત્ર હૃદય સંતનો આપણે સમાગમ આપણે મળ્યો છે કે ક્યારે આપણે વાયુ ભરખવા જ નહીં દે, એટલે કે આપણે ભૂખ્યા રાખશે જ નહીં. કારણ કે માતા છે ને, માતા ક્યારે પોતાના બાળકને ભૂખ્યો રાખે? એમ સ્વામીશ્રી પણ એવા સાચા માતા છે કે પોતાના નાના મોટા ભાઈ ભાઈ બધાને જમાડે છે. એના કેટલાક પ્રસંગો આપણે આજે જોવાના છે, પણ પહેલાં આપણે સૌ રોજની જેમ હાથ જોડી સ્વામીશ્રીની સ્મૃતિ મનમાં ધારીને આપણે આ શ્લોકનું જ્ઞાન કરીએ સાથે.

છેલ્લા કેટલા દિવસથી આપણે જોતા હતા કે માતા જેમ બાળકને ધવડાવે છે, એમ સ્વામીશ્રી પણ પોતાના આવા સંતાન જેવા હરિભક્તોને ધવડાવે છે. આપણે જોયું કે દૂધ તો એક પ્રતીક માત્ર છે, પ્રેમનું પ્રતીક છે, સ્વામી પ્રેમ દ્વારા બધાને પોષે છે. એનાથી પણ આપણે આગળ જોયું કે માતા જેમ પોતાના શરીરમાંથી દૂધ આપે છે, પોતાનો ભોગ આપે છે, એમ સ્વામીશ્રી પણ આપણા માટે કેટલું મોટું આત્મસમર્પણ કર્યું છે, સેનું સમર્પણ કર્યું છે, કેટલા ભોગે પોતે સમર્પણ કરે છે, એને ઘણા બધા આપણે પ્રસંગો જોયા. પણ માતા બાળકને આખી જિંદગી કંઈ ધવડાવતી નથી. 5 મહિના 6 મહિના બહુમાં બહુ 8 મહિના, પણ પછી શું? પછી માતા બાળકને તડછોડી દે છે કે બસ મારું કામ પૂરું થઈ ગયું. પછી પણ માતા બાળકને પોષે છે, એને બાહ્ય રીતે સ્થૂળ રીતે પણ એને જમાડે છે, અને એના દ્વારા પણ એનો પ્રેમ એ પ્રગટ કરતી હોય છે. એને જે માતા જમાડે છે ને, એ બાળકને હંમેશા જિંદગીભર યાદ રહે છે. માતા જે બાળકને જમાડે છે અને એ વખતે આખો જે વાતાવરણ જામે છે ને, એ કદાચ બીજે ક્યાંય ના જામે. એ વસ્તુ જ એવી છે કે આપોઆપ એકબીજાથી નજીક આવાય છે. કારણ કે માતા ભલે કદાચ સુકો રોટલો જ આપતી હોય છોકરાને, પણ જેમ પ્રેમસભર રીતે એ રોટલો આપતી હોય, એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. ગઈકાલે આપણે પેલી વાત કરી રવિ સભામાં, પેલા ઋષિનું પાત્ર, હૃદયનું, માનવ હૃદયનું પાત્ર, એ બીજું કશું નથી માગતું કે મને પ્રેમથી રોટલાનો બટકો આપો ને તો પણ મારું પત્ર ભરાઈ જાત. માણસ માગે છે પ્રેમ. એ નાનો મોટો ગમે તે હોય, રાષ્ટ્રપતિ કેમ ના હોય, એને પણ આ પ્રેમની એક ઝંખના છે, પ્રેમની એક ભૂખ હોય છે. સ્વામીશ્રી પાસે જ્યારે 2001 સાલમાં એપીજે અબ્દુલ કલામ સ્વામીશ્રી પાસે આવ્યા હતા, એ વખતે પોતે રાષ્ટ્રપતિ નહોતા, છતાં પણ ભારતના એક નામાંકિત પોતે વૈજ્ઞાનિક હતા, અને ભારતને જે પણ કંઈ 3-4 જે સૌથી પ્રસિદ્ધ જે કંઈ પારિતોષિક હોય, ઉપાધિ હોય, ભારત રત્ન, ભારત ભૂષણ, ભારત વિભૂષણ, આ બધા જ જે કંઈ ઉપાધિ છે એનાથી પોતે આ વિભૂષિત થયા છે, એવા પોતે બુદ્ધિશાળી માણસ છે. સ્વામીશ્રી 2001 સાલમાં તો ત્યાં આપણું મંદિર નહોતું થયું, એટલે આપણે નીતિનભાઈ ગઢિયાનું જે ઘર છે ત્યાં સ્વામી આપણને ઉતારો હતો. સ્વામી આપણને ત્યાં મળવા માટે આ અબ્દુલ કલામ આવે છે, સાથે એમના સેક્રેટરી YS રાજન એ પણ ભેગા હોય છે. 2-2.5 કલાક સુધી બાપાની સાથે ત્યાં રહે છે, અને બાપા સમક્ષ એમની જે પણ કંઈક આ ભારતમાંની યોજના છે, સંકલ્પના છે, વિઝન 2020, કે ભારતને આપણે 2020 સાલમાં ક્યાં લઈ જવું છે, વિકસિત દેશ તરીકે આપણને સ્થાપિત કરવો છે, એ આખી જે એમની સંકલ્પના હતી બધી, એ બાપા આગળ બધા પ્લાન્સ દ્વારા, કમ્પ્યુટર બધા પ્રોજેક્શન્સ દ્વારા ત્યાં રજૂ કર્યું. ત્યાર પછી સ્વામી બાપાએ આ આશ્રય તો બહુ સારા આપ્યા બાપા, કે અમારા જૂના વખતમાં ભારતમાં પણ તમારા જેવા જ બધા વૈજ્ઞાનિકો હતા, લોકો પણ ઋષિ જ હતા, તમારા વાળ પણ જેમ લાંબા છે, લોકો પાસે પણ એવી જટા હતી, એ બાપા બધી વાત કરી. પછી પ્રેમથી જમવા માટે મોકલ્યા. જમતા જમતા લગભગ 1.25 કલાક થઈ ગયો. સંતો સામે બેઠા હતા, સંતો પીરસ હતા, અને અબ્દુલ કલામ વાતો કરતા જઈને જમતા જાય. એ વખતે આમ જમવાનું પૂરું થયું ત્યારે અબ્દુલ કલામ એક જૂનો પ્રસંગ યાદ કર્યો, કે સંતો અહીંયા જમતા જમતા મારી મા મને યાદ આવે છે, કે હું જ્યારે ભણતો હતો કે લગભગ મારા સમગ્ર આ વિદ્યાભ્યાસ કાળ દરમિયાન હોસ્ટેલમાં જ રહ્યો છું, એટલે કે 10-15 વર્ષ સુધી મેં હોસ્ટેલનું જ ખાધું છે. પણ કે જ્યારે જ્યારે હોસ્ટેલ ખાઈને હું ઘરે આવું ને, તારી માને હું અવશ્ય કહેતો કે માં, કે હોસ્ટેલમાં હું જે ખાઉં છું ને એ જ અહીંયા ખાવાનું હોય છે, બીજું કંઈ બહુ જાજો ફેર હતો નથી. છતાં પણ હોસ્ટેલનું ખાવાનું કેમ મને ભાવતું નથી, તારું ખાવાનું મને કેમ, ઘરનું ખાવાનું કેમ ભાવે છે? ત્યારે કે એ વખતે મારી મા બહુ આમ પ્રેમથી મને વાત કરતી કે બેટા, તારી વાત સાચી છે, હોસ્ટેલમાં જે પણ કંઈ ખાવાનું આપતા હોય છે એ કંઈ ઘર કરતાં બહુ કંઈ જુદું નથી હોતું, એમાં કે હીરામણે નથી જડેલા, પણ એ જ રસોઈ હોય છે, એ જ સીધું સામગ્રી હોય છે, પણ ફેર એટલો જ પડતો હોય છે કે જ્યારે મા પીરસે ને એમાં પ્રેમ અને આશીર્વાદ બે ભળતા હોય છે, એટલે તને ભાવે છે.
અબ્દુલ કલામે વાત કરી કે એ વખતે મને જે ઘરનું ખાવાનું ભાવતું હતું, આજે મને એ જ અનુભવ થાય છે કે આજે સંતો મને સામે બેસાડીને પ્રેમથી અને આશીર્વાદ સહિત મને જમાડી રહ્યા છે. આવા મોટા બુદ્ધિશાળી માણસને પણ આ પ્રેમ સ્પર્શ જાય છે, માતૃપ્રેમ, કે માતા જ્યારે જમાડે છે ત્યારે એમાં પ્રેમ અને આશીર્વાદ બે ભળતા હોય છે, એટલે એ ખાવાનું પ્રસાદી રૂપ બની જાય છે. સ્વામી બાપા પણ અનેક અનેક પ્રસંગે નાના મોટા હરિભક્તોને જમાડતા હોય છે. આમ સ્થૂળ દ્રષ્ટિએ આપણે જે પણ કંઈ ખાઈએ છીએ તો એમનું જ છે, ભગવાન તો અન્નદાતા છે જ. આ સંસ્થાની રીતે પણ આપણે જે પણ કંઈ કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું સ્વામી બાપાનું જ દીધેલું છે. પણ સ્થૂળ રીતે પણ સ્વામીશ્રીએ કેવા પ્રસંગોમાં નાના બાળકોથી માંડીને યુવાનોથી માંડીને વડીલોથી માંડીને સંતો સુધી બધાને કેવી રીતે જમાડ્યા છે એના કેટલાક પ્રસંગો આપણે જોઈએ. સ્વામીશ્રીના મનમાં એક હંમેશા જમવાની બાબત આવે ત્યારે ઉલટ આવી જતી હોય છે. નાનો બાળક પણ કેમ ના હોય, સ્વામીશ્રી લીમડી માતા અને એ વખતે સ્વામી પોતે જમતા હતા, ઠાકોરજી જમાડી રહ્યા હતા, અને એ વખતે ઘનશ્યામભાઈ એમના 6 મહિનાનો એક નાનો બાળક લઈને આવે છે, એનામાં તો કુણાલ, અને એમને તો તેડી હાથમાં તેડીને જ લાવ્યા હતા. પણ સ્વામી બાપાએ જોયો કે આ નાનો છોકરો સામે આવ્યો છે, બ્રાહ્મણ હશે, એટલે સ્વામી બાપાએ એને જોઈને કંસાર મંગાવ્યો સંતો પાસેથી કે કંસાર લાવો. પછી સ્વામી બાપા જમતા જમતા જ આમ ચપટી ભરી કંસાર, પહેલાં તો પૂછ્યું કે આ ખાય છે ને હવે, આમ ખાતો થઈ ગયો કે હા સ્વામી ખાય છે. એટલે સ્વામી જમતા જમતા જ એક ચપટી કંસાર લઈ અને કુણાલના મોઢામાં કંસાર મૂકી દીધો. કંસાર તો પેલો છોકરો ગળી ગયો, આમ ખાઈ ગયો, ગળ્યું એટલે થઈ જાય ભાવે. પણ પછી બાળકે કુણાલે મોઢું બીજી વાર ખોલ્યું, એટલે બાપાએ બીજી ચપટી લીધી અને બીજી વાર મોઢામાં નાખ્યું. કુણાલને ભાવી ગયું આ તો ફાવી ગયું, ત્રીજી વાર ખોલ્યું, ત્રીજી વાર બાપાએ ચપટી આપી, ચોથી વાર, પાંચી વાર. પેલા બાળકની પણ શ્રદ્ધા હતી કે બાપા જો આપતો તો આપણે લેવો જ છે કંસાર, અને બાપાને પણ શ્રદ્ધા કે જો લેતો તો આપણે આપવો જ છે. એમ અરસ પરસ સ્વામીશ્રીએ લગભગ 5-6 ચપટી ત્યાં બાળકના મોઢામાં સ્વહસ્તે એ કંસાર જમતા જમતા સ્વામી બાપાને ત્યાં જમાડ્યો. આ નાના બાળકની વાત થઈ. બીજો જ આવો એક બાળકની વાત છે, મૂળ અમેરિકામાં રહેતા આપણે ખરી ભક્ત કૌશિકભાઈ મૂળ તો ભાઈલીના, એમનો પણ આવો જ એક પ્રસંગ બને છે. એમનો એક 6 મહિનાનો બાળક, એનામાં તો જિજ્ઞેશ, સ્વામી બાપાના આશીર્વાદ લેવા માટે અપાવવા માટે પોતે આવે છે. બાપાને મળે એને મળતા વેત જ એનો જે આ 6 મહિનાનો બાળક બાપાના ખોડામાં જ મૂકી દે છે, કહ્યું બાપા આ જિજ્ઞેશ. અને બાપા જેમ જિજ્ઞેશને રમાડતા હોય અને વાતો કરતા હોય, વાતો પછી કઈ કરી, એકદમ આમ ઉચ્ચ આધ્યાત્મિક પ્રકારની વાતો કરી, બ્રહ્મ જિજ્ઞાસાની વાત કરી. બાપા કેમ જિજ્ઞેશ નામ છે, બસ બહુ સારું, ત્યારે ભગવાનની જિજ્ઞાસા રાખજે, જગતની નહીં, મોટા થઈને આપણે ભગવાન ભજવા છે, અમેરિકાનો રંગ ના લાગી જાય, ધ્યાન રાખજે. આવી રીતે સ્વામીશ્રી આ 6 મહિનાના બાળક સાથે વાર્તાલાપ કરે છે. સ્વામીએ વાતમાં લખ્યું છે કે 4 પ્રકારના સુખ છે, ભગવાન સંબંધી 4 પ્રકારના સુખ છે, દર્શન, વાતો, મળવું અને પ્રસાદી. હવે આ છોકરો મુમુક્ષુ હશે એ સુખ લેવા જ આવ્યો હતો, 3 સુખ તો બાપા આપતા હતા જ, દર્શન તો થયા હતા, ખોડામાં જ બેઠો હતો, મોડો તો વાત જ નથી, અને બાપા વાતો કરતા હતા સામેથી, હવે એક બાકી હતું પ્રસાદી. બાપા તો બેઠા હતા, કંઈક બાજુબાજુમાં કંઈક પ્રસાદી નથી, હાથમાં પણ પ્રસાદી નથી. બાળક એવો ઉત્સાહી હશે, બાળક નથી કે આપણે સુખ લેવું જ છે, સ્વામીને પણ હતું કે આપણે સુખ લેવું જ છે, તો બાપાના હાથમાં પ્રસાદી નથી, બાળક નથી કે પ્રસાદી ક્યાં બીજી ગોતવા જાવી, હાથ તો છે ને. બાપાનો હાથ પકડી અને સીધી આંગળી મોઢામાં નાખી દીધી, અને બાપાએ આંગળી ખેંચી પણ નહીં, સ્વામી એને આંગળી ચૂસવા દીધી. બાજુમાં સંતો આ લીલા જોયા કરે કે આ બાળક બસ બાપાની આંગળી ચૂસ્યા કરે છે. હજુ પીડી સ્વામી હતા, બાપાને પૂછ્યું કે બાપા આને કેવો રસ આવતો હશે, આમ ખાટો, તૂડો, ગળ્યું અથવા તો તીખું, કેવો રસ આવતો હશે? બાપા બોલ્યા કે આ તો ભગવાનનો રસ છે. કેમ જિજ્ઞેશ? અને જિજ્ઞેશ સામે જોયું, જિજ્ઞેશ તો એકદમ ખિલખિલાટ હસતો હતો અને ચૂસ્યા કરતો આંગણી, જાણે મૌન સંમતિ આપતો ને કે હા આ તો ભગવાનનો રસ મને મળી રહ્યો છે. આવી રીતે સ્વામી બાપા બાળકને પણ જમાડી શકે છે, બાપા યુવાનને પણ જમાડી શકે છે. એવા પણ કેટલા પ્રસંગો આપણને જોવા મળે છે કે સ્વામી બાપાએ યુવાનોને જમાડ્યા હોય. સ્વામી બાપા સાથે ઇન્દ્રવદનભાઈનો પ્રસંગ છે. વર્ષોથી એમની સાથે ત્યાં ગાડી ચાલક તરીકે એમની સેવા બજાવે છે. બ્રહ્મોપનિષદમાં એમનો સ્વાનુભૂતિનો એક પ્રસંગ પોતે ટાંકે છે. આમ તો એ કહે છે કે જ્યારે જ્યારે બાપાની સાથે ટ્રાવેલિંગમાં જવાનું થાય ને ક્યારેક કંઈક બાપાના હાથમાં પ્રસાદ આવી ગયો હોય
તો અવશ્યપણે મને આપે જ. અને ક્યારેક કંઈક દાડ્યા હોય અથવા કંઈક સિંગદાણા કે એવું કંઈક બીજું કંઈ આવ્યું હોય સ્વામી બાપા પાસે, તો બાપા માન એક બે કે આમ એવા ત્રણ ચાર દાણા લે, બાકી મુઠ્ઠી ભરીને મને આપી દે. ગાડી ચલાવતા ચલાવતા પણ કદાચ હું ક્યારેક ના પાડું તો એમનો જમણા હાથ લઈ અને મારી ડાબી મુઠ્ઠીમાં આમ દબાવીને આપે. કદાચ હું હજી એમ જીત કરું કે ના સ્વામી નથી ખાવો, તો એકદમ જોરથી દબાવીને પણ મારા હાથમાં મૂકી જ દે અને આપ્યા પાર કરે. એવી સ્વામીશ્રીની આવી ખાસિયત એમને નોંધી છે. અને પ્રસંગ એક એવો અમને નોંધ્યો છે કે એકવાર ગાડી ચલાવતા ચલાવતા સ્વામી બાજુમાં અને પોતે ગાડી ચલાવે, પણ કે ગાડી ચલાવતા ચલાવતા સ્વામીશ્રીએ મેંદુવાડા ચટણીમાં બોડી બોડીને પણ મારા મોઢામાં સ્વામી બાપાએ એવી રીતે પણ જમાડ્યું છે. બાપા એ વખતે એવું બોલેલા કે પહેલાં તો કે અત્યાર સુધી તો એવું જ પૂછી લેતા કે ઇન્દ્રવદન જમ્યો ને, પણ કે આજે તો આવો પ્રત્યક્ષ લાભ મળ્યો. બાપા એવું બોલ્યા, એક્ઝેક્ટ શબ્દ એવા છે, પણ કે આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો, આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો. એનો અર્થ શું થયો? સ્વામી રાહ જોતા હતા ક્યારે ચાન્સ મળે ને ક્યારે આવે આવી રીતે ઇન્દ્રવદન, એમ જેમ માં પોતાના બાળકના મોઢામાં આઈટમ કોડિયો મૂકે એવી રીતે સ્વામી એકદમ પ્રેમથી ઇન્દ્રવદને પણ ત્યાં જમાડે છે. સ્વામી બાપા આવી રીતે સ્વહસ્તે ડાયરેક્ટ જમાડે એવા પણ કેટલાક પ્રસંગો છે. વિદ્યાનગર સ્વામી બાપા છાત્રાલયમાં આવે ત્યારે અમુક બાપાના જે જૂના જંબુરિયા બધા કિશોરો બધા યુવાનો હોય, બાપાના રીતે બહુ સખાભાવથી લાભ લે. અને કેટલાક પ્રસંગ આપણે પાછળથી જોવાના છે, પણ એકદમ અહીંયામાં સુસંગત છે. એમ એક મુકેશ થાંકી કરીને એક વિદ્યાર્થી હતો, સ્વામી બાપાના બહુ આમ નિકટનો અને બાપા સાથે બહુ એટલી અનેક વાર ગમત કરી લીધી. એકવાર છાત્રો બધા બાપા બધા છાત્રોને પ્રસાદી આપતા હતા, કંઈક રજૂઆત થઈ હશે બાપાના ભોજન પછી, ભોજન દરમિયાન. તો ભોજન પછી બાપા જ્યારે બધાને પ્રસાદી આપતા હતા, આ છેલ્લે રહ્યો કે બાપાના હાથમાંથી પ્રસાદી લેવી છે. બાપાએ હાથમાં આપ્યો, ના પાડ્યો કે સાહેબ તમારી પ્રસાદી મારા હાથથી નથી લેવી. તો કે કેમ કે બધાએ લીધી ને, કે મોઢામાં તો જ લેવો. અને સ્વામી બાપાએ પછી આ મુકેશ થાંકીના મોઢામાં બાપાએ ત્યાં પ્રસાદી આપી. સાહેબ મોઢામાં પ્રસાદી આપે છે, મોઢાની પણ પ્રસાદી આપે છે. 94 સાલમાં સ્વામીશ્રી બોસ્ટન હતા અને એ વખતે બપોરે ઠાકોરજીને જમાડી, જે પણ કંઈક મુલાકાત હતી એ મુલાકાત પૂરી થઈ અને બાપા 1:30 વાગ્યા પોતે આરામ તરફ જઈ રહ્યા હતા પોતાનું ઉતારે. એ વખતે રસ્તામાં અક્ષર આવ્યો. અક્ષર આપણા અત્યારે જે પ્રદીપભાઈ બાપા સાથે જે સેવામાં જોડાયેલા છે વર્ષોથી, એમનો પોતે આ ભત્રીજો થાય મહેન્દ્રભાઈનો દીકરો. હવે એના એક કઝિનભાઈ, આપણો અનુષના ફાધરનું નામ શું? વિજયભાઈ. હા વિજયભાઈ, ત્રણ ચાર લોકો ભાઈઓ છે. ફોલ રિબન આખું મંદિર આ કુટુંબ જ આખું તૈયાર કર્યું છે. અને એમના બીજા કે ત્રીજા ભાઈ વિજયભાઈ, એમનો સન અનુષ, આ વખતે બાપાએ એમને હ્યુસ્ટનમાં દીક્ષા પણ આપી. હવે આ અક્ષરની વાત ચાલે છે. નાની ઉંમર છે, 94 સાલ, એટલે આજથી 10 વર્ષ પહેલાં, માં 8-10 વર્ષની કદાચ ઉંમર હશે. એ વખતે સ્વામી બાપા જ્યારે આમ ભોજન કરીને નીકળ્યા હતા આરામ માટે જતા હતા, એ વખતે બાપાએ છે ને મુખવાસમાં આમળું લીધું હતું, એટલે મોઢામાં જે આમળું હતું અક્ષરને જોયું ને બાપાને ઉલટ આવી ગઈ. બાપાએ મોઢામાંથી આમળું લઈ અને અક્ષરને આપ્યું. અક્ષર કે આ શું છે? કે મોઢું બગાડ્યું. કે બાપા કે આ તો દવા છે. કે હે? કે આ તો તેને રોગ ના થાય ને એના માટે દવા છે. કેમ? એમ કે અક્ષરે ત્યાં રાજી થકા એ આમળું બાપાનું મોઢાનું પ્રસાદીનું ત્યાં બાપાએ એનું ત્યાં જમી લીધું. પેલા અક્ષરે ત્યાં જમી લીધું. સ્વામી બાપા અમુક વાર એવી રીતે પ્રસાદી આપે ને, આ તો મોઢાની પ્રસાદી, પણ આપણે એ આપણી રીત પણ એકદમ વિશિષ્ટ હતી. ઘણા જૂના સંતો અમે સાથે જે ભણતા હતા એ લોકો છાત્રની જૂની જૂની સ્મૃતિઓ કરે કે સ્વામી બાપા કેવી રીતે ત્યાં જૂના જ્યારે ત્યાં બ્લોકમાં હતા, આથી લગભગ 10 વર્ષ પહેલાં, તો જ્યારે બહુ બાંધકામ બહુ થયું નહોતું અને બાપાનો ત્યાં ઉતારો પણ, જે નવો હોલ પણ હતો થયો, એ વખતે સાંઈ બાપા પૂજા, જે જૂનો એ બ્લોક છે એની ઓસમી બાપા પૂજા કરતા. અને અત્યારે જે પણ નાનો બગીચો જેવો છે વચ્ચે, ત્યાં બધા સંતો અને છાત્રો બધા બેઠા હોય. ક્યારેક તો જ્યારે વેકેશન હોય, બધા બીજા બધા વિદ્યાર્થીઓ ઘરે ગયા હોય, ત્યારે જે એકદમ નજીકના બધા જે છાત્રો હોય, કિશોરો સંતો સાથે પણ એકદમ જોડાયેલા હોય, એ લોકો વેકેશનમાં પણ ત્યાં રહ્યા હોય, સેવા કરે, આગળ પાછળ ત્યાં ગામડામાં પ્રચાર કરવા માટે જાય. અને એવા સમયે સ્વામી બાપા આવ્યા હશે, ઓસમી બાપા પૂજા કરે અને ત્યાં યુવકો કિશોર ત્યાં લાભ લે. બાપા પછી ત્યાં પૂજા પછી ત્યાં જ નાસ્તો કરવા માટે બેસતા અને છોકરાઓ નોંધતા કે અનેક વાર સ્વામી બાપા એવું કરતા, એવી લીલા કરતા કે જ્યારે બાપા નાસ્તો પૂરો કરી લે પછી સામે જે 5-6 કદાચ કંઈક એવા યુવકો હોય કિશોરો, તો બાપાએ પોતાના થાળમાંથી પ્રસાદ ફેંકે અને અંદર અંદર જે સ્પર્ધા થાય, બાપા ગોટું લે,
કે આ કોણ ગોટો ખાશે હવે, પછી કદાચ પેંડો લે અથવા કંઈક એવી કંઈ નાની નાની આઈટમ હોય ને બધાને એકબીજા પાસે ખેંચે ફેંકે, અને પછી બધા છોકરાઓ આમ કેચ કરીને આમ કેચ કરીને કે તું નહીં તારો વાર આવી ગયો તું ખસી જાવે કે આનો વારો છે એમ કે બાપા આમ નિશાન મારીને આને ફેંકે આને ફેંકે આમ ફેંકે. એવી રીતે સ્વામી બાપા યુવાનોને પણ સ્મૃતિ આપતા. બીજો એક પ્રસંગ એક યુવકનો છે. સ્વામી બાપાને કદાચ આમ થોડોક દૂર હોય, આ તો મોઢાની વાત કરી, મોઢામાં ડાયરેક્ટ આપે, થોડાક દૂર હોય તો ફેંકીને આપે, કદાચ વધારે દૂર હોય તો પણ સ્વામી બાપાના મનમાં રહી જાય કે આપણે આને જમાડો છે, જમાડો રહી ગયું. જીતુ મલાવીનો એક પ્રસંગ છે. આપણે જીતુ મલાવીને જે પહેલા પ્રસંગ કીધો હતો ને, બાપાએ લુસાકા એરપોર્ટ ઉપરથી ફોન કરેલો અને એમાં વાત કરી કે આઈ લવ યુ, એ જ જીતુના બીજો પ્રસંગ છે. બહુ જ પ્રેમી, બાપા સાથે એકદમ પ્રેમથી જોડાયેલો, એના લગ્ન લેવાના હતા. એને તો એટલી બધી ઈચ્છા કે સાંઈ બાપા મારા લગ્નમાં આવે અને આવી રીતે આશીર્વાદ આપે. એને તો ત્યાં સુધી તૈયારી બતાવેલી કે જો સાંઈ બાપા આવવાની હા પાડે તો હેલિકોપ્ટર મોકલું, ત્યાં સુધી તૈયારી બતાવી કે સ્વામી બાપા તમે આવો ને આવો. પણ કોઈ રીતે સેટ થયું નહોતું, કારણ કે બીજા બધા હરિભક્તોના પણ ઘણા બધા કાર્યક્રમ ગોઠવાઈ ગયા હતા. એટલે સ્વામી બાપાને ત્યાં બોલાવ્યો જ્યાં બાપા ત્યાં હતા. બાપાને આશીર્વાદ આપ્યા, પ્રેમથી રાજી પણ કર્યો. પછી તો જીતુના મનમાં કંઈ અફસોસ રહ્યો નહોતો, બાપાએ બધું એકદમ સમજણની પણ વાત કરી અને એમાં જ એને સંતોષ આપી દીધો. એટલે જીતુ તો નીકળી ગયો, પણ પછી બાપાએ તાત્કાલિક વિદ્યાનગર પત્ર લખ્યો ભગવતચંદ સ્વામી ઉપર. અને એ પત્રમાં બાપા જે લખે છે એ આપણે શબ્દશઃ વાંચીએ. બાપાના મનમાં શું હતું? બાપા લખે છે કે જીતુ અહીં ગઈકાલે દર્શન કરવા આવેલ, હવે તો નીકળી ગયો, ત્યાં પહોંચી ગયો હશે, આશીર્વાદ આપ્યા પણ મારે જાતે એને જમાડવો હતો, તે ઉતાવળમાં બની શક્યું નહીં, તો તમે મારા વતી અત્રેથી ઠાકોરજીની અડદિયાની પ્રસાદી મોકલેલ છે તો તે જમાડજો, તે તમારા હાથે અડધું કે આખું ચકટું જમાડજો. સાંઈ બાપાને પેલો હજી આમ અંતરમાં રંજ રહી ગયો, વસવસો રહી ગયો કે એ આવ્યો ઉતાવળમાં કંઈક હાજર નહોતું અને નીકળી ગયો. તો સ્વામી બાપાએ ખાસ ત્યાંથી ઠાકોરજીને પ્રસાદીને અડદિયા મોકલ્યા અને પત્ર મોકલ્યો ભગવચંદ સંઘે તમારા હાથે, કે જાણે હું જ પ્રત્યક્ષ આમ જમાડતો હોય તમારા હાથે એની જેમ ફાવે એમ, અડધું કે આખું જેટલું હોય પણ એ રીતે તમે જમાડજો. અને બાપાજી ફરીથી પણ નોંધે છે કે મારે ભેટ પણ આપવી હતી, કે લગ્ન નિમિત્તે મૂર્તિ પણ ભેટ આપવી હતી, તો મૂર્તિ પણ મોકલેલ છે તે ભેટ પણ આપજો. દૂર રહ્યા પણ જેમ માતા હોય, છોકરો પેલો કંઈ છાતલાઈમાં જતો હોય તો માતા જેમ પેલી ટિફિન ભરી આપે ને, નાસ્તો ડબ્બો ભરી આપે, અને એ આખો અઠવાડિયા માટે ટિફિન હોય નાસ્તો હોય, પણ છોકરાને તો માતાનો હોય ઘરનો હોય એટલે તો કદાચ છાત્રોને ના ભરતો હોય, બે ત્રણ દિવસમાં પૂરું કરી નાખે. પણ એના મનમાં રહ્યા કરે કે માતાને સંતોષ થાય કે મારું પણ દૂર રહ્યા એ પોતે ખાશે. આવી રીતે બાપા દૂર રહ્યા પણ આવા બાળકોને પણ પોતે, યુવાનોને પણ પોતે જમાડી શકે છે. અને સંતોને તો વાત જ શું કરવી, સ્વામીએ તો સંતોને જમાડવામાં કંઈ બાકી રાખ્યું જ નથી એમ કહેતો ચાલે. સંતોને, દરેક સંતને પૂછો, એવા તો અઢળક પ્રસંગો છે, એક એક તમે આઈટમની તમે સ્મૃતિ કરી શકો કે સ્વામી શ્રી આ વખતે દૂધપાક પીરસેલો, ચોથનો તો દૂધપાક છે જ, પણ એ સિવાય પણ કેટલા પ્રસંગો છે કે બાપાએ દૂધપાક આમ અનાયાસે પીરસ્યો હોય. નવાણાની સાલમાં સ્વામીશ્રી સાથે ત્યાં ગોંડલમાં દિવાળી ઉત્સવ કરવાનો થયો, એમાં નિમિત્ત એ બન્યું હતું કે જે મિલેનિયમ વર્ષ આવતું હતું 2000ની સાલનું, એ નિમિત્તે કેટલીક પ્રશ્નોત્તરી બાપા સાથે ગોઠવેલી. અને એ પછી બ્લિસમાં પણ આવવાનું હતું, પછી તો એનો આખો કાર્યક્રમ બદલી નાખ્યો, પણ એ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ બાપા સાથે ગોઠવેલો. 2000 સાલ આવી રહી છે, ભવિષ્ય વિશ્વનું ભવિષ્ય શું, એવું બહુ સારા બધા પ્રશ્નો પૂછાયા છે, બાપાએ બહુ અદ્ભુત જવાબ આપેલા. એ નિમિત્તે ગોંડલ જવાનું થયું હતું. હવે અંકુરના દિવસો એટલે બાપા તો સ્વાભાવિકપણે એકવાર તો બધું રસોડું બધું જોવા માટે નીકળે જ. સંતોના કાર્યક્રમ એવો, નિત્યક્રમ એવો રહેતો કે બાપા જો 12:30 જમવા આવે તો સવારે નાસ્તો કદાચ ના કરે, છોડી દે, બાપાની પૂજાનો બધો લાભ લે અને વહેલા જમી લે, કારણ કે બાપા 12:30 આવે એ પહેલાં જમીને બધા સંતો 12:15 બધા પરવાડીને વ્યવસ્થિત ત્યાં ગોઠવાઈ જાય. એટલે અમે કેટલાક સંતો ત્યાં રસોડામાં વહેલા જમવા ગયા. અમને ખબર નહીં કે સાંઈ બધા જોવા માટે નીકળશે, પછી તો 11:30 વાગે તો અમે તો ત્યાં પહોંચી ગયા રસોડામાં. ત્યાં રસોડામાં તો ત્યારે જ ખાવું પડે કે સ્વામી બાપા બધું જોવા માટે નીકળ્યા છે, કે હવે હશે ચાલો બધા ભંડારમાં તો પાછળ બધા સંતો ગીર્દી કરે અને કદાચ આપણે જમી લે અને પાછળ બાપાને ભોજન દર્શનમાં પહોંચી જાય. બાપા કોણ જાણે કેમ બધું ભંડાર બધું જોવાતા ગયા, પણ અમે જમતા હતા સંતોને એ જ વખતે બાપા સંત રસોડામાં જ પ્રવેશ કર્યો. 3-4 સંતો અમે જમતા હતા અને બાપા અચાનક આવી ગયા. અમે તો આમ કલ્પના બને કે બાપા અત્યારે આ આટલી બધી ગીર્દી ને બધું ગંદકી ને બધું હતું, બધા વાસણ જેમ ત્યાં બધા પડેલા, સ્વામીશ્રી ત્યાં પધાર્યા, સીધું પૂછ્યું કે શું છે થાળમાં, અને એ જ વખતે દૂધપાક હતો.
તો બીજું કઈ પૂછવાનું હોય જ નહીં ને, સીધું પથ્થર ધર્યું અને સાંઈ બાપાએ પ્રેમથી ત્યાં બે ડોયા ત્યાં દૂધપાક આપ્યા, પછી બધા સંતોને આપ્યું. પણ સાંઈ બાપા એમ સામેથી એમ ઉલટ આવી જાય કે આ છે અમુક ગોસ્વામી બાપાની એવી આઈટમ છે કે આમ સામેથી આમ પીરસવાનું મન થાય. દૂધપાક છે, જલેબી છે, ઘારી છે, બદામપુરી છે, આવા તો બાપાએ કેટલા બધા પ્રસંગે, ગુલાબજાંબુ છે, એકવાર સાંઈ બાપાએ ત્યાં સારંગપુરમાં મોતિયા લાડુની પણ પ્રસાદી આપેલી. અને ક્યારેક કોઈક પ્રસંગે કોઈક બહારથી કંઈક આવ્યું હોય અને પ્રસાદી લાવ્યા હોય, જૂના મંદિરની પ્રસાદી હોય અથવા તો અન્નકૂટની પ્રસાદી હોય, અવશ્યપણે સાંઈ બાપા બે ચપટી તો લે જ, પણ સૂચના આપે કે આ પ્રસાદી નાના ટુકડા કરી અને બધા એક મોટા વાસણમાં લાવીને બધા સંતો હરિભક્તોને વહેંચો. એમ સાંઈ બાપા તો હંમેશા એકની રીત જ છે કે સંતોને આમ આવા નાના મોટા પ્રસંગમાં જમાડવા. સ્વામી કદાચ દૂર હોય તો પણ એમના મનમાં રહ્યા કરે કે સંતોને કેવડાવ્યું કે તમે ખાસ જમજો, એ વખતે વરસાદને પણ બહુ આગાહી નથી, બહુ ખેંચાયો હતો વરસાદ. સાંઈ બાપાએ ત્યાં બધાએ કીધું કે જો પથ્થર છલકાશે તો ડેમ છલકાશે, એમ કહીને સાંઈ બાપા દૂર રહ્યા પણ બધાને આજ્ઞા કરી કે તમે આટલા પથ્થર જોજો, આમ આટલા પથ્થર જમજો, એમ કહી બાપાએ ત્યાં બધાને સ્મૃતિ સહિત બધાને ત્યાં જમાડ્યા હતા. સાંઈ બાપા ક્યારેક એવું કરે છે કે બીજા દ્વારા પણ ભલામણ કરે. જ્યારે કેરીની સિઝન આવે ત્યારે બાપા ખાસ સંતોને યાદ કરે, એમાં સારંગપુર સંતો માટે સાંઈ બાપાને વધારે એવું, નાના સંતો હોય ભણતા હોય એટલે બાપા એ લોકો માટે ખાસ કેરી મોકલે. બાપા 99 સાલમાં બોમ્બે હતા, કેરીની સિઝન ત્યાં આવી ગઈ હતી, એટલે હરિભક્તો પણ તમારા બધા પ્રેમી હોય, જગમલભાઈને બધા બેઠા છે જૂનાગઢથી, તો અવશ્ય બાપા કેરી મોકલતા હોય છે. તો બાપા ત્યાં બોમ્બેથી બોમ્બે કેરી વહેલી આવે એટલે બાપાએ ભલામણ કરી કે દરેક મંદિરમાં આપણે 50-50 કેરી મોકલી, સંતો બધા જમે, ઠાકોરજી જમે. પછી વાત તો થઈ ગઈ કે જ્ઞાનપીઠ સ્વામીને કહી દીધું કે દરેક મંદિરમાં 50-50 કેરી આપણે મોકલવાની છે. જ્ઞાનપીઠ સ્વામી કે ભલે સ્વામી, આપણી જીવનમાં 50

સ્વામીની મરજી જોઈને બાપા બહુ રાજી થયા. એમ કહીને સ્વામી ટ્રક ભરીને ત્યાં કેરી મોકલી. ટ્રક ભરીને મોકલી કેરી. બાપા પછી જ્ઞાનેશ્વર સ્વામીને ફોન કર્યો કે હવે એમ કેરી મોકલીએ છે. અને સ્વામી એવું બોલ્યા કે કોઠારી કેરી મોકલી છે. પોતે તો યશ લેતા જ નથી કે મેં કેવડાવ્યું છે કે કોઠારી અહીંયાથી કેરી મોકલી છે ટ્રકમાં, ત્યાં તમારે આવશે, પણ ત્યાં ગઢડામાં મોકલજો, ત્યાં ભાવનગર મોકલજો. એમ નજીકના બધા જ મંદિરોમાં પણ સ્વામીએ કીધું કે મેં ત્યાં કેરી મોકલજો. આ સ્વામીની ભાવના. ચોર્યાસી પહેલાંનો એક પ્રસંગ છે, એની આસપાસનો જ પ્રસંગ છે. સ્વામી બાપા મુંબઈ હતા અને સ્વામી બાપા જમતા હતા. એ જ દિવસે સિઝનની પહેલી કેરી આવી, એટલે સામે સુરેન્દ્રસિંહ હતા બાપુ આપણા રાજકોટના, એટલે એ પણ પ્રેમી, આપણા સંસ્થાના ટ્રસ્ટી છે. એટલે બાપુ સામે બેઠા, બાપા જમતા હતા, એટલે બાપુ બોલ્યા કે બાપા જમો. પછી તો બાપા કહે કે બસ કેરી છે અત્યારે, તો કેરી જમીએ જ. પછી કેરીની વાતો નીકળી. એમાં પછી બાપાએ બાપુને કીધું કે બાપુ સંતોને કેરી જમાડો. જમાડશો કે? હા જમાડે સામે, એમાં ક્યાં ના છે. પણ બાપા કહે કે સંતો તો બધે જ છે, એ બોમ્બેના સંતો નહીં, સંતો તો બધે જ છે મારા, બધા ઠેર ઠેર બધા પહોંચે છે, સેવા કરે છે. તો બાપા સુરેન્દ્રસિંહ કે બાપા બધાને જમાડ્યા. પછી બાપા ધીમે રહીને બોલા કે પણ કે આજે નહીં, દર વર્ષે, કે દર વર્ષે તમારે યોગી જયંતિના દિવસે સંતોને બધે જ કેરી જમાડવાની. બાપા કે બાપુ કે ભલે. બાપા પછી જમી લીધું. સુરેન્દ્રસિંહ જમતા જમતા મનમાં બધું મંથન ચાલતું હશે. બાપા જમી લીધું, ચડું કરી લીધું. પછી સુરેન્દ્રસિંહ સામેથી આવીને બાપાને કહે છે કે બાપા આજથી નિયમ કે દર વર્ષે યોગી જયંતિના દિવસે દરેકે દરેક મંદિરમાં સંતો કેરી જમશે, પછી જ અમે હું મારા પત્ની કેરી જમશું, આજથી તમારા સમક્ષ અમે નિયમ લઈએ. સાંઈ બહુ રાજી થયા, ધબો આડ્યો. આવા હરિભક્તો પણ પ્રેમી છે સ્વામી બાપાના કહેવાથી. જેમ પેલો બાળક પિતા હોય અને આમ કંઈક દુકાનમાં જાય અને કંઈક બીજું કંઈ આપતું પછી તો પોતા માટે બાળક માટે પણ રાખે કે નહીં. આપણે ઘણી વાર હરિભક્તોને જોઉં છું અને પ્રસાદી આપતો હોય ને તો સાંઈ બીજો આપો ને ઘરવાળા માટે, ને પછી એમ ઘરે મને એમ બે ત્રણ પેલા પેન્ડાના પીસ લઈ જાય. એને પોતા માટે નહીં કે એને ખબર છે કે ઘરે પણ મારે આપવું પડશે, છોકરા પણ ઘરે બેઠા હોય છે, તો એ લોકો માટે પણ પ્રસાદ. જેમ એમ સ્વામી સેવા માત્ર હૃદયના છે, પોતાના બાળકને આવી રીતે પણ આ જમાડતા હોય છે. આવા તો સંતોના તો જનરલ પ્રસંગ આપણે જોયા, ક્યારેક સ્પેસિફિકલી સાધકને પાર્ષદને અને સંતોને પણ જમાડ્યા છે. એવા પણ ખાલી એક નમૂના રૂપ આપણે આપણે દ્રષ્ટાંત જોઈએ. ગઈકાલે આપણે હિમાંશુભાઈ જે કીર્તન ગાય છે એમને બહુ સુંદર એક પ્રસંગ કીધો. એક નાના સાધકને પણ સ્વામીશ્રી ભૂલતા નથી, જમાડવાનું ચૂકતા નથી. અમારી સાથે જ પોતે એ સાધક આશ્રમ આવેલા, અમારી પહેલાં આવેલા, પણ ઘરે બધી અનુકૂળતા નથી એટલે સ્વામીશ્રીની આજ્ઞાથી જ પાછા અહીંયા આવ્યા. બાકી એમને તો મનમાં બહુ દ્રઢ હતું કે આપણે સાધુ જ થવું છે, સ્વામી બાપા માટે જ આપણે જીવન જીવવું છે. 91 સાલનો પ્રસંગ છે. એ વખતે એ પ્રસંગ એવો બને છે કે એક દિવસે પૂરણપૂરીની રસોઈ હતી અને એ દિવસે બાપા પૂરણપૂરી હોય એટલે ફિક્સ કે બાપા સંતોની પીરસવા આવે જ. પહેલાં તો ચોકામાં આવતા, પોતે એક પહેલાં તો ચોકામાં પીરસવા નીકળતા, પછી તો બાપા ચોકામાં સોફો નાખીને સંતો પછી નીકળે. હવે તો બાપાની અવસ્થા ને પછી ટાઈમ ને બધું, એટલે પછી સંતો જ બાપાના જે જમતા હોય ત્યાં પ્રસાદી લઈને પછી જતા હોય છે. પણ એ વખતે બાપા પીરસવા નીકળતા હતા અને બધાને ખાવ પડી ગઈ. પૂરણપૂરી રસોઈ એટલે આખો દિવસનો કાર્યક્રમ, સંતો બધા વહેલા ઉઠી જાય, ત્યાં બધી પૂરણપૂરી જાતે સંતો બનાવે, આખો દિવસ એની સેવા ચાલે, પછી બાપા પ્રસાદી આપે. એટલે ફિક્સ થઈ ગયું હતું કે આવતીકાલે પૂરણપૂરની રસોઈ છે ને બાપા પોતાના હાથે પીરસવાના છે. પણ બનવું એવું કે એના પછીના દિવસે એ બીજા કોઈ હરિભક્તની રસોઈ હતી અને એના માટે આણંદથી અમૂલ ડેરીમાંથી અમુક કંઈક વસ્તુ લાવવાની હતી. હવે કોણ લેવા જાય તાત્કાલિક? એટલે બ્રહ્મતીર્થ સ્વામીએ નારાયણ મુનિ સ્વામીને કીધું કે હવે આ મોટો માલ લાવવાનો છે, આપણે કોઈક સાધકને મોકલીએ. તો કે હવે કોને મોકલશું કાલે? તો પછી નારાયણ મુનિ સ્વામી કીધું કે આપણે હિમાંશુ છે ને, કેને આપણે મોકલીએ. હિમાંશુને આજ્ઞા કરી કે હવે તારે કાલે જવાનું છે સવારે, હા સીધા આનંદ પહોંચવાનો, ત્યાં ભાઈ આ મળશે વસ્તુ લઈ અને પાછી તારે બીજે આજ એ જ રાતે તારે પાછું આવી જવાનું, કારણ કે બીજે દિવસેની રસોઈ છે. હવે આને ખબર તો હતી જ કે એ જ દિવસે બાપા પૂરણપૂરી પીરસવાના હતા. બીજા બધા અંદર અંદર પણ કીધું આજે તું ત્યાં ક્યાં હવા પાડી, આજ બાપા પીરસવાના છે કે આજ્ઞા થયેલા આપણે જવું જ પડે. સ્વામી બાપાએ જ મુનિ સ્વામીમાં રહીને આજ્ઞા કરી છે એટલે આપણે તો જવાનું જ. એટલે એ સવારે તો નીકળી ગયો વહેલો, આનંદ ગયો, બધું ત્યાં કંઈ ખરીદી કરવાની હતી અને બિચારો એવો અટવાઈ ગયો ને, રાત્રે કંઈ બસ જ ના મળી. રાત્રે મોડી રાત્રે 12 વાગે પછી બસ મળી. એ જ્યારે આવે છે ત્યારે મંગલા આરતીમાં હાજર થાય છે સવારના પહોરમાં, બીજે દિવસ સવારે. એટલે એ દિવસે આગલી દિવસે તો બાપાએ પૂરણપૂરી બધાને પીરસી દીધી હતી, એ કાર્યક્રમ પૂરો થઈ ગયો. એ માલ લઈને આવે છે સવારના બાપાના મંગલા આરતીમાં આવે છે, પછી નાહી ધોઈ સીધે પૂજા પાઠ કરીને બાપાના દર્શનમાં વિચાર ચાલતા હતા, ઘૂંટાતા હતા, નાસ્તો એને
ધ્યાન આપે, અગર થોડું ખાધું ના ખાધું ના જેવું.

ચડું કરવા માટે બેઠો એ જ વખતે બ્રહ્મતી સ્વામી દોડતા દોડતા એમાં જોયું તો આવી ગયો ઉભર ઉભર હાથમાં ધોતો કે સ્વામી મેં નાસ્તો કરી દો પણ હવે નથી બહુ કંઈક કંઈક ના એમને એવું હશે કે કંઈક એ વખતે બાપાની પૂજાની પ્રસાદી કે કંઈક આપવાની ઈચ્છા હશે. બ્રહ્મતી સ્વામી અંદરથી આવે છે, હાથમાં ડબ્બો હોય છે અને બ્રહ્મતી સ્વામી સામે બેસીને એ ડબ્બો ખોલે છે, એમાંથી સાત પૂરણપોળી કાઢે છે. બ્રહ્મતી સ્વામી કહે છે કે બાપાએ મને ગઈકાલે આજ્ઞા કરી હતી કે સામે બેસાડીને આને જમાડજો. કે હિમાંશુ પણ કેવી રીતે કે બાપાએ ગઈકાલે પ્રસંગ એવો બની ગયો કે બધા જ સંતો પછી પાર્ષદો પછી સાધકો બધા લાઈનમાં આવતા તે પીરસતા એમાં બધા જ પતિ આવી ગયા. બાપા એ વખતે મને હું બાજુમાં હતો, બાપાએ મને પૂછ્યું કે પેલો જાડિયો ક્યાં ગયો, કે પેલો જાડિયો ક્યાં ગયો. બ્રહ્મતી સ્વામી કે હવે જાડિયો તો કેટલાય હોય, તો કે જાડિયો ક્યાંથી અમે ગોતવા જવું કે આ કોણ. બાપા કે બાપાને નામ યાદ નહીં તરત કે પેલો જાડિયો આપણો છે ને પેલો આવું બોલે ક્યાંથી નામ યાદ આવે. એટલે પછી મોની સ્વામી પણ ત્યાં હાજર થઈ કે બાપા કોઈક નહીં શોધે છે એમ. હવે કે પેલો જાડિયો કેમ દેખાયો નહીં. ત્યારે મુનિ સ્વામી સ્ટ્રાઇક થયું કે આપણે ત્યાં આણંદ મોકલો છે ને પેલી ખરીદી કરવા માટે. પછી મુનિ સ્વામી કે પેલો ગાય છે ને, હા પેલો ગાય છે, એના ફાધરનું નામ શું, ડાયાભાઈ ને, ડાયાભાઈ કે ડાયાભાઈ નો કે એ ક્યાં ગયો. મુનિ સ્વામી કે તો કંઈક આપણે ત્યાં આણંદ મોકલ્યો છે કે એમ. એમ કહીને બાપાએ સાત, બાપાએ તો ત્યાં વાસણ મંગાવ્યું એટલે કે કંઈક વાસણ લાવો. બાપાએ ડબ્બો મંગાવ્યો ત્યાં સુધી રાહ જોઈ અને બીજા બધા સંતોને પાંચ પાંચ પૂરણ આપી હતી, પાંચ પાંચ પૂરણ પૂરણ આપી હતી, અમુકને થોડીક વધારે આપ્યો હોય પણ જનરલી આમ રોજનો કોટા બધાનો નોર્મલ કોટા પાંચ પૂરણપૂરી નહોતો. સ્વામી બાપાએ ત્યાં સાત પૂરણપૂરી આપી ડબ્બા મૂકી અને બ્રહ્મતી સ્વામીને આજ્ઞા કરી કે તમે સામે બેસાડીને જમાડજો. અને બ્રહ્મતી સ્વામી આવ્યા અને હિમાંશુએ ત્યાં જમી લીધું હતું, છતાં પણ બ્રહ્મતી સ્વામીને આગ્રહ હતો, બાપાને એવો પ્રેમ હતો, સાથે સાથ નાસ્તા કર્યા પછી પણ એ પૂરણપૂરી પોતે જમી ગયો. આવા સામાન્ય સાધકને પણ સ્વામી બાપાએ યાદ કરીને આવી રીતે જમાડી શકે છે, એક પાર્ષદે પણ જમાડી શકે છે. બ્રહ્મતી સ્વામીનો જ પ્રસંગ છે, એમને જ પોતાના જીવનની ખેરામાં પોતે પ્રસંગ નોંધે છે કે પોતે પાર્ષદ માતા 84 આ પ્રસંગ. એમને પાર્ષદમાં નામ શું હતું, દેવદત્ત ભગત. હા દેવદત્ત ભગત. હવે ત્યારથી જ એમને રસોડાની સેવા મળી હતી. 84 સાલમાં ત્યાં આપણે ભાદરામાં મોટો ઉત્સવ કરેલો, 199 ગુણાતીત જયંતિ મહોત્સવ. હવે એ વખતે તો રસોડામાં મુખ્ય સંત તરીકે ત્યાગવલ્લભ સ્વામી અને ઘનશ્યામ પ્રસાદ સ્વામી એ લોકોની નીચે કેટલાક પાર્ષદો પણ મુકાયા હતા કે આવો મોટો ઉત્સવ હોય તો તમે પણ ત્યાં ભેગા ભેગા જોડાઈ જાઓ. ત્યારથી એમની આ રસોડની સેવા પ્રવૃત્તિ બધી શરૂ થઈ ગઈ હતી. તે વખતે બાપા 84 પછી વિદેશ યાત્રા પછી ડાયરેક્ટ ત્યાં અમદાવાદ થઈને ભાદરા આવેલા. ડાયરેક્ટ બાપા ભાદરા આવે છે સવારના, ત્યાં આગલા દિવસે સ્વાગત સભા બધું ધામધૂમપૂર્વક થાય છે. બીજે દિવસ સવારે પૂજા કરીને, પૂજા પહેલાં જ બાપા ત્યાં ગૌશાળાનું જે સ્થાન છે ત્યાં બાપા જોવા માટે આવ્યા. એ જ વખતે ત્યાં રસોડું અખબડ કરેલું, 15-20 હજાર માણસનું રસોડું થવાનું હતું બીજા દિવસે, જે મુખ્ય ઉત્સવનો દિવસે, શરદ પૂનમ દિવસ. એટલે બાપા જાણ ત્યાં આવી ગયા. એ વખતે આ દેવદત્ત ભગત બ્રહ્મતીર્થ સ્વામી ત્યાં હાજર. એટલે બ્રહ્મતીર્થ સ્વામી એટલે પેલા સ્વામી બાપાએ પૂછ્યું બધું પેલા પાર્ષદને કે કેટલું આપણે સીધું મંગાવ્યું છે, કેટલા માણસનું રસોડું આપણે કર્યું છે, કેવું છે, કેમ ને શું વ્યવસ્થા છે, બધું પૂછ્યું. અને બ્રહ્મતીર્થ સ્વામી એમની બુદ્ધિ પ્રમાણે બહુ સારા બધા જવાબ, એકદમ યથાર્થ બધા ઉત્તર આપ્યા. સ્વામી બહુ રાજી થયા કે બહુ તૈયાર છે પાર્ષદ બાપા. ત્યાં તો કંઈ ના બોલ્યા, પછી સીધા પૂજામાં જતા રહ્યા. પૂજા પૂરી થઈ પછી પણ બાપા બધું જ નિરીક્ષણ કરવા માટે ફરી આવ્યા. અને એ વખતે જે રસોડા વિભાગની ઓફિસ હતી એ વખતે આ ત્યાગવલ્લભ સ્વામી અને ઘનશ્યામ સ્વામી બે હાજર હતા. ઓફિસમાં જાય છે તે બધા હિસાબનું બધું પૂછપરછ કરે છે. એ વખતે કોઈકે સ્વામી બાપાના હાથમાં એક નાળિયેરનો પાણીનો, નાળિયેરનો રસ પાણીનો ગ્લાસ આપ્યો. સ્વામી બાપાએ આમ જીભે અડાડ્યો, માં એક બે કદાચ ઘૂંટણ નાના લીધા હશે, હાથમાં ગ્લાસ પકડી રાખ્યો. પછી હાથમાં ગ્લાસ હતો એવી રીતે બાપા ઓફિસમાંથી બહાર આવ્યા અને આમ કોઈને ગોતતા નહીં રીતે ત્યાં ગોતતા હતા. આ પાર્ષદ જે સેવામાં તે લોકો પણ ત્યાં ઊભા હતા, દૂરથી દર્શન કરતા હતા. સ્વામી બાપાએ જોઈ લીધું કે આ દેવદત્ત ભગત અહીંયા સામે છે, નજીક બોલાવે છે અને ભ્રમતી સ્વામી તરત પગે લાગે છે. સ્વામી બાપાને જોરથી જબ્બો મારે છે અને હાથમાં ગ્લાસ તરે છે કે લે આ પી જા. એમને તો સંકોચ થાય કે બાપાના પ્રસાદનો આ ગ્લાસ કેવી રીતે પીવાય, તરત કે લઈ લે ચિંતા ના કરીશ. પછી બાપા કહે છે કે અત્યારે જ પી જા અને મારી હાજરીમાં જ પી જા, કારણ કે બીજો કોઈને આપવાનું તારે જ પી જવાનું છે. એમ બાપાની હાજરીમાં બાપાએને પ્રસાદીનો આ નાનો ગ્લાસ પાણી ત્યાં બાપા એને પીવડાવે છે. આવી રીતે એક પાર્ષદને પણ પોતે તૃપ્ત કરી શકે છે અને સાધુને પણ તૃપ્ત કરી શકે છે. એક આમ જેમ માતા પોતાના બાળકને જમાડે એવો એક નાનો પ્રસંગ છે. બાબા મહેસાણા હતા અને અક્ષજીવન સ્વામી પોતે એવા વૈદરાજ, એટલે પોતે ચવનપ્રાસ બનાવેલું.
જાતે બધી ઔષધિ ભેગી કરીને અને બહુ જ પ્રેમથી ઠાકોરજીને ધરાવવા માટે ત્યાં બાપા પાસે મોકલેલું, ઠાકોરજીને ધરાવજો અને સ્વામીના સવારના નાસ્તામાં બાપાને પણ આપજો. કૃષ્ણ વલ્લભ સ્વામી જ જમાડામાં હોય, કૃષ્ણ વલ્લભ સ્વામી એટલે અક્ષરજીવન સ્વામીના પુરુષ, એમના કાકા થાય રોહિશાળાના. એટલે અક્ષરજીવન સ્વામી મોકલેલું બાપાને થાળમાં નાની વાટકી જેવું કંઈક હશે. વલ્લભ સ્વામી બાપાને કીધું કે કવિએ સાક્ષરે આ ચવનપ્રાસ મોકલ્યો છે. બાપા કે એમ? બાપાએ આંગળીથી ચવનપ્રાસ તો લીધું થોડુંક, હજી પણ વાટકીમાં થોડુંક હશે, એ બાપાએ બીજી આંગળી લીધી અને એ આંગળીથી વલ્લભ સ્વામીને કહે છે કે લે ખાઈ જા. હજી બાપે હાથ ધોઈ લીધા હતા અને જમવાનું બાકી હતું. બાપા કે લે લઈ ખાઈ લા. વલ્લભ સ્વામી કે બધા બેઠા છે ને મારે ક્યાં ખાવું આવી રીતે, તમારે આંગળી કે ના ખાઈ લે અત્યારે જ. વલ્લભ સ્વામી કે હું પછી ખાઈ લઈશ. કે ના અત્યારે જ ખાઈ લે અને આ જ ખાઈ લે, હું જે આપું છું એ જ તું ખા. વલ્લભ સ્વામી એવા સંકોચ પામી ગયા ને વલ્લભ સ્વામી પછી એમની હાથ બાપાની આંગળીમાંથી આંગળીથી ઉપર લઈ અને રસોડમાં જઈ ખાઈને પછી પાછા આવી ગયા કે જાહેરમાં બાપા આવી રીતે આપે સારું ના કહેવાય. પણ સ્વામીને આવો પ્રેમ કે જે માતા પોતાના બાળકના મોઢામાં આવી રીતે કોડીઓ મૂકી આવી રીતે સ્વામી બાપાએ વલ્લભ સ્વામીને પણ આવી રીતે જમવાનો ત્યાં આગ્રહ કરેલો. સંસ્કૃતમાં કહેવત છે, સંસ્કૃતમાં અમુક નાની નવી કહેવતો આવે છે કે આને આમ જ કહેવાય અને આમ જ કહેવાય. એમ ભોજન માટે એવી એક વાત આવે છે કે માતૃ હસ્તે ને ભોજનમ. ભોજન કોને કહેવાય? કે જે માતાના હાથેથી આપણે પ્રાપ્ત થાય એને જ ભોજન કહેવાય, બાકી બધું ખાવાનું કહેવાય. તમે જમ્યા ક્યારે કહેવાઓ? જ્યારે માતાના હાથી તમે જમો ત્યારે જ એ જમ્યા કહેવાય. એ માતાના હાથેનો જમવાનો એક મહિમા છે. કેમ આટલો મહિમા છે? કારણ કે જ્યારે માતા પીરસે ને એ વાત કંઈ જુદી જ હોય. કારણ કે માતાને બરાબર ખબર હોય કે મારા બાળકને શું ભાવે છે, કેવી રીતે ભાવે છે, કેવી રીતે ખાય છે, એની તાસીર શું છે, એની રુચિ શું છે, બધું જ એનું આખું જે આમ જમવાનું પણ જે વિધિ છે ને એ માતા જાણે. એને ખબર છે કે આને તીખું ભાવે છે, એને ખબર છે કે આ ગળ્યું ભાવે છે, એને ક્રમ ખબર છે કે પહેલાં થોડોક ભાત લે છે અને પછી શાક લે છે, અથવા પહેલાં મિષ્ટાન લે છે અને પછી શાક રોટલી લે છે, અથવા છેલ્લે આટલું છાશ તને જોઈએ જ, અથવા તો મિષ્ટાન મને આ જ ફાવે છે અને આ શાક નથી ફાવતું. કદાચ બીજા ગમેલા મહેમાન આવ્યા હોય અને ત્રણ ચાર શાક કર્યા હોય અને એને ખબર હોય કે મારા બાળકને આ લીલોતરી કે બીજું કંઈ નથી ભાવતું, વાલ નથી ભાવતો, આ નથી, એના બાળક માટે સ્પેશિયલ એક વાટકીમાં પણ એક તપેલીમાં બટન શાક કરશે જ, કારણ કે બાળકની રુચિ જાણે છે. એમ માતા બધી જ વસ્તી જાણતી હોય કે બાળકને શું શું ભાવે છે. એક નાની વાર્તા સાંભળેલી. એક વૃદ્ધ ગરીબ માતા પિતા હતા, એકને એક દીકરો. માતા પિતાનો જીવનમાં એક જ લક્ષ્ય કે આપણે કમાઈને છોકરાને ભણાવો છે. છોકરો એવો હોશિયાર, એટલો તેજસ્વી કે જે પણ કંઈ ભણાવવામાં આવે તરત બધું હસ્તગત હૃદય હસ્તગત લે. છોકરોને થયું, માતા પિતાને થયું કે છોકરો બહુ જ હોશિયાર લાગે છે, આપણે એને સારી રીતે ભણાવો છે. એટલે જે પણ કંઈ ઘરની મૂડી હતી એ છોકરાના અભ્યાસ પાછળ લોકો ખર્ચી નાખે છે. છોકરો ધીમે ધીમે આગળ વધે છે, શહેરમાં જાય છે, મોટી યુનિવર્સિટીમાં દાખલ થાય છે અને ધીમે ધીમે ધીમે ધીમે એ આગળ ખૂબ વધતો જાય છે. આ બાજુ ગામડામાં માતા પિતા કમાયા કરે, પૈસા મોકલતા રહે અને પેલો છોકરો શહેરમાં એ ભણતો જાય ભણતો જાય ભણતો જાય, એટલો બધો પોતે આગળ ભણી ગયો, આઈએએસ ઓફિસર થયો, કલેક્ટર. અને એનું પોસ્ટિંગ નાસિક બાજુ થયું. આ બાજુ તો માતા પિતા કમાયા જ કરે કે છોકરો ભણે છે ભણે, એ લોકોને કંઈ ખબર નહીં, એ લોકો બિચારા ભણ માણસ કેટલું ભણવું ક્યારે પૂરું થાય કંઈ, એટલું જ લોકો જાણે કે છોકરાને ભણાવવા માટે આપણે પૈસા મોકલવાના છે. આ લોકો બીજા રાત દિવસ એક કરીને પૈસા મોકલે, આ પેલા છોકરો ત્યાં ભણ્યા કરે. પણ એ પણ એવા પેલા નાટા રંગમાં ફસાઈ ગયો, રાત દિવસ પેલા શહેરના બધા વાતાવરણમાં આવી ગયો, માતા પિતાને સાવ ભૂલી જાય છે. જાણે કે માતા પિતા છે જ નહીં, પૈસા મોકલીને તો વાત જ નહીં, પણ ચિઠ્ઠી નહીં, કાગળ નહીં, કશું જ નહીં, સમાચાર પણ ના મોકલે કે હું અહીંયા છું, સહી સલામત છું. એના લગ્ન પણ થઈ જાય છે, એટલી હદે માતા પિતાનેથી સાવ પોતે આ બધો છૂટો પડી જાય છે. પણ પછી કોણ જાણે કોને ક્યાંકથી માતા પિતાને સમાચાર મળે છે કે તમારો છોકરો તો બહુ મોટો ઓફિસર થયો છે, અમલદાર થયો છે. અને માતા પિતાને એકદમ છાતી ગદગદ ફૂલી, કહો મારો છોકરો મોટો, મારો બેટો આ મોટો અમલદાર થઈ ગયો છે, સાહેબ બની ગયો છે, કે ચાલો આપણે એની પાસે જઈએ. હવે ખબર પડી કે નાસિક તો બહુ દૂર છે, તો લોકો કહ્યું કે વાંધો નહીં, એમાં શું, હવે ત્યાં ભાડું પણ એ લોકો પાસે નહીં ત્યાં ટ્રાવેલિંગનું, એટલે એ લોકોના ઘરમાં જે પણ કંઈ વાસણ કુસણ હશે આખું ઘર એટલે બધી ઘરની મૂડી બધું જ વેચીને થોડાક બે પાંચ પૈસા જે પણ ભેગા થાય છે એનાથી એ લોકો આ ટ્રાવેલિંગનું ભાડું કરી અને નાસિક પહોંચે છે. પૂછતા પૂછતા પૂછતા પૂછતા લોકો કે આ સાહેબ ક્યાં હશે, આ સાહેબ ક્યાં હશે, એમની ઓફિસ સુધી પહોંચે છે અને ઓફિસ આગળ આવે છે, મોટા અક્ષરમાં એના બેટાનું નામ જોવે છે,
એ વખતે વચનો પેલા પિતાજીનું જ નામ નહીં. આજકાલના બધા યુવાને આવા જોઈએ છે ને, નામ શું પૂછો, પિતાનું નામ બોલો ને જ નહીં, બસ ફલાણા ભાઈ પટેલ પૂરું. વચન કહે છે ચાલો હવે તો આધુનિક શહેરમાં આવી રીત હશે, નામ જોઈ રાજી થયા કે ચાલો બહુ મોટા આવા મોટા અક્ષરમાં આપણા બેટાનું નામ ક્યાંથી. અંદર પ્રવેશ કરવા જાય છે ને ત્યાં પટ્ટાવાળો મળે સામે, કોણ છો તમે? અને એ વખતે જ્યારે આમ છાતી ગદગદ ફૂલે કે અમે આના માતા પિતા છે સાહેબના. હોતા હશે કઈ આવડા મોટા સાહેબના આવા માતા પિતા હોય? જાઓ જાઓ તમારે ભિખારણ કામ નથી અહીંયા. કે ના ના અમે એના માતા પિતા જ, તમારા જેવો તો આમ મફતે કેટલાય આવતો હોય, હાલતી પકડો તમે. એમ કહીને પટ્ટાવાર આવવા જ નથી દેતો. આ લોકો ટીપડે આજીજી કરી કે અમે એના માતા પિતા છે, અમે દૂરથી આવ્યા છે, મારા છોકરાને મળવા દો, એકવાર તો મળવા દો. બધી તમારી સાબિત કે તમારા જેવા તો ભિખારી તો ઘણા આવતા હોય છે, તમે આવશો મને નામ બગાડશો. કે સાહેબે તમને કેટલા વખત પહેલાં કીધું છે કે એના માતા પિતા તો ક્યાંના દેવ થઈ ગયા છે. આવું સાંભળીને એકદમ આઘાત લાગ્યા. માતા પિતા કે બેટાને આવું છે મનમાં, પણ ત્યાં તો નીકળી ગયા, જાઉં ક્યાં, કંઈ ખાવા પીવાનું પૈસા કશું જ નહીં લોકો હાથમાં. પિતાજીને એટલો બધો આઘાત લાગ્યો હતો, પિતાજીને તો પછી રહેવાયું જ નહીં, હાર્ટએટેક આવીને પોતે ધામમાં જતા રહ્યા. માતા સાવ એકલી, ક્યાં જવું, કોનો આશરો લેવો, કશું જ ખબર નહીં, ભીખ મારવાનો વારો આવી ગયો. જેમ તેમ તો પછી બે ત્રણ દિવસ પૂરા કરે છે, પણ પછી જિંદગી કેવી રીતે કાઢવી આખી? છોકરો મળવા તૈયાર નહીં, બીજો કોઈ આશરો નહીં, પાછું ઘરે જવાય નહીં, ઘરમાં કંઈ રહ્યું નહોતું. માતા પછી ત્યાં નાસિકમાં આપણે જે કંઈ બજાર હોય છે, બધા મજૂરો બધા ભેગા થાય, માતાને તો ગમે તેમ કંઈ ખાવું તો પડશે ને, પેટનો ખાડો તો પૂરો પડશે. એટલે માતાને થાય છે કે આપણે કોઈ કંઈ કામમાં આપણે કોઈ લે, જે દિવસમાં કંઈક આપણે બે પૈસા ભેગા થાય, એમાંથી આપણે પેટનો ખાડો પૂરશું, ભગવાન ભજન કરશું, શું કરશું બીજું. એ ત્યાં ભજનમાં આવતી હોય છે. એ જ વખતે એના છોકરાની જે વહુ એટલે પુત્રવધુ, એ ગાડીમાં નીકળે છે, આગળ શોફર ડ્રાઈવ કરે છે, માતા પેલી બાઈ કંઈક બજારમાંથી પસાર થાય છે, અને અચાનક આ એક આ વૃદ્ધ બાઈ ઉપર એટલે કે એની સાસુ ઉપરની દૃષ્ટિ પડે છે. એ પણ એક ગોતી હતી કે આપણા ઘરમાં કોઈક સારી કોઈ નોકરાણી મળી જાય, કંઈક સારી હોય, સંસ્કારી હોય, આમ કયાગરી હોય, તો આપણું ઘરનું કામ પણ ઘણું બધું હળવું થઈ જાય. એની દ્રષ્ટિ આમ એના સાસરા સાસુ પર પડે. એને તો ખબર નથી અમારી સાસુ છે, એને તેમ જ કે સાસુ ને બધા સસરા તો ક્યાંના ગુજરી ગયા છે. આ બાઈને પૂછે છે કે તારે તને કામ કરતા ફાવે? કે મને ફાવે ને, હું તો મારે કામ જ હું શોધું છું. કે ચાલ તું મારી સાથે તું મારા ઘરમાં રસોડામાં તું કામ કરજે. કે ભલે. ત્યારે એ એના પોતાના દીકરાના ઘરમાં નોકરાણી તરીકે કામ કરે છે, શેઠ તો ક્યાંય ફરતા હોય, પેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં તો આવવાનું હોય જ નહીં. એટલે મૂંગે મોઢે કોઈને કીધા વગર એની મા એ નોકરાણી તરીકે ત્યાં કામ કરતી હોય, નોકરાણી સાફ સફાઈ બધું કર્યા કરે. એમાં એક દિવસ શેઠ બીમાર પડે છે અને એવો તાવ આવે છે, આમ શરીરમાં કડતર, બેચેની, કંઈ ખાવાનું પીવાનું ફાવે નહીં, આમ ખાવાનું તો નામ જ ના લે. બધા એટલા બધા આગ્રહ કરે કે તું દવા લે છે, ગરમ પડશે, આમ કર તેમ કર, તારે ખાવું જ પડશે તો જ શક્તિ આવશે, પણ એમ આમ સુખ જ ના આવે, કંઈ ખાવ ખાય જ નહીં. બધા બધા મોટા મોટા શેફ હોય, બધા રસોઈયા મહારાજો, બધા જાત નવી નવી વાનગીઓ બનાવે, આ ભાવશે આ ભાવશે, પણ તાવ એવી વસ્તુ છે કે તમને કંઈ ના ભાવે. એટલે બધા ચિંતિત થઈ ગયા, કંઈ ખાતો નથી, પીતો નથી, કરશું શું આ તને? પછી ધીમે ધીમે શરીર લેવાતો ગયું. એ વખતે એની માતા પેલા એની પુત્રવધુને કહે છે, ઘટસ્ફોટ તો કરતી જ નથી માતા, પુત્રવધુને કહે છે કે જો તમે રજા આપતા હો તો હું રસોઈ બનાવું તમારા શેઠ માટે, કે બનાવને જો મારો ધણી ખાતો હોય એ બાને પણ તો બનાવો. એને હતું કે આ મોટા મોટા બંગાળી આઈટમ ને પંજાબી આઈટમ સાઉથ ઇન્ડિયન આઈટમ આ બનાવતા હોય, છતાં પણ ના ખાતો હોય કે આ આ દેશી ડોસી માનો શું ખાવાની હશે મારો ધણી, કે બનાવતા રે જાલને. એ વખતે માતાએ તનના લાડુ બનાવે છે, ગામડામાં હોય ને પેલા તનના લાડુ ગોળના, ક્યારેક જોડીના ઉત્સવમાં મળતા હોય છે, જોડીમાં સરસ મજાના ગોળ તનના લાડુ બનાવે છે અને ડીશમાં ગોઠવી અને પેલો જે બટલર હોય છે ને એની થાળીમાં મૂકે છે, બટલર ત્યાં શેઠને ત્યાં બેડરૂમમાં એ આપવા માટે જાય છે. પાછળ પાછળ માતા આવે છે. એ વખતે પેલો જોડે નોકર પેલો શેઠનો દરવાજો ખોલે છે, ખખડાવે છે અને ત્યાં થાળીમાં આ તલના લાડુ શેઠ જોઈ છે. અને એ તલના લાડુ અને એકદમ યાદ આવી જાય છે કે હું નાનો હતો ને અને જ્યારે બીમાર પડતો ત્યારે મારા બા મારા માટે અવશ્ય તલના લાડુ બનાવતા અને હું તરત સાજો થઈ જતો. કે હશે ત્યારે ચાલો ને. અને એક તલનો લાડુ મોઢામાં મૂકેશ અને જાણે અતીતમાં સરી ગયો એમ કે મારી બા છે ને આવા જ તલના લાડુ બનાવતી. કે પણ અહીંયા આવા તલના લાડુ કોણ બનાવે, મા વગર આવા લાડુ કોણ બનાવે? એ જ વખતે એની મા અંદર પ્રવેશ કરે છે
અને કહે છે કે હા બેટા, મા વગર તના લાડુ કોણ બનાવે? ત્યારે પેલા શેઠને થાય છે કે અમારી મા છે. માને બરાબર ખબર હોય કે બાળકને શું ભાવે છે, બીમાર હોય ત્યારે શું ખવડાવવું, એ જ્યારે પરીક્ષા પાસ કરીને આવે ત્યારે એને શું ખવડાવવું, એના બર્થડે ઉપર શું ખવડાવવું, એને જ્યારે મૂડલેસ હોય એને રાજી કરવા માટે શું ખવડાવવું, માતાને બધી જ ખબર હોય, એની રસ રુચિ બધી જ જાણતી હોય. કારણ કે એ માતા છે ને, એમ સ્વામીશ્રીને પણ ખબર છે કે મારા સંતો હરિભક્તોને શું શું ભાવે છે. બાપા એ ટુ ઝેડ બધું જ ઝીણું ઝીણું જાણતા હોય છે કે મહાન સ્વામી આવ્યા છે, તેમના માટે મગ બનાવજો અને મીઠું નહીં નાખવાનું, કારણ કે મહાન સ્વામી મીઠા વગર મગ ખાય છે. અત્યારે તમે બધા જાણી ગયા છો ને, કોઠારી સ્વામી પણ મીઠા વગરના મગ ખાય છે. બધા હવે તો આખી વાત બધે પ્રસરી ગઈ છે, એટલે હવે તો ગમે તેવી રસોઈ પુરણપણી રસોઈ તો પણ બધા હરિભક્ત કે સ્વામી તમારા માટે ખાસ મીઠા વગરના મગ બનાવ્યા છે. એમ સ્વામી બાપાની આ રીત ચાલ્યા આવે છે. બાપાએ મહાન સ્વામી તારે ખાસ કે મીઠા વગરના મગ એમના માટે કરજો. બાપા સામે ઘનશ્યામ બાપા બેઠા હોય તો બાપા એમને મઠિયા જમાડે, એમને ખબર છે કે ચરોતરના છે, મૂળ આણંદના ચરોતરમાં તો મઠિયા બધાને બહુ જ પ્રિય હોય. પાપડની જેમ મઠિયા ખાય તેમને પાપડ મઠિયા આપે. શેરી સામી હોય તો પાપડ આપે કે નારના છે એમને પાપડ આપો, ફરસા ફરસા પાપડ આપો. બાપા એ પણ જાણે, બાપા એ પણ જાણે કે ઘનશ્યામ બાપાને મઠિયા ભાવે છે પણ દહીં જણાય ભાવતું નથી. દહીંની એટલી સખત એલર્જી, કદાચ દહીંનો ચમચો તમે કાઢીને ભાતમાં નાખો તો ભાત પણ ના ખાય, એટલી સખત એલર્જી. એટલે કે શું ભાવે છે શું નથી ભાવ, અને બાપા જાણે છે કે દહીં આને નથી ભાવતું પણ હાકા બાપાને બહુ ભાવે છે. એટલે કદાચ હાકા બાપાને રહી ગયું હોય દહીં તો પોતાના થાળમાંથી પણ દહીંનો વાટકો આપે કે બાપુને આપો, એમ કે બાપાને હાકા બાપાને પણ ત્યાં જમાડે. સ્વામી બાપા જાણતા હતા કે સંત સ્વામીને પપૈયું બહુ ભાવે છે. હવે વિચારજો, પોતાની પપૈયુંની અત્યંત અરુચિ, પપૈયા જોઈને ઉપકો આવે. બાપાને ખબર કે સંત સ્વામીને પપૈયા બહુ ભાવતા હતા, તો બાપા ખાસ યાદ કરે કે સારંગપુર કોઈ જાય છે, બાપા ત્યાં સારંગપુર પણ પપૈયા મોકલતા. સ્વામી બાપાને ખબર કે વેગ સાગરને ઘોઘરા ભાવે છે, ઘોઘરા આવે છે વેગ સાગરને આપો, બાપા ત્યાં ઘોઘરા મોકલે. ક્યારેક તો ફોન દ્વારા પણ યાદ કરાવે, સીએમ કાકાને જલેબી બહુ પ્રિય હતી, એટલે જ્યારે કંઈક સીએમ કાકાને ફોન આવ્યો લંડનથી, બાપા તરત કે ઓહ સીએમ તમે ગઈકાલે બહુ યાદ કર્યા, કે કેમ કે ઠાકોરજીના થાળમાં જલેબી હતી. હવે જમતા જમતા આપણે લાગે કે પોતે જમે છે પણ હરિભક્તને યાદ કરતા કે સીએમ હતો આપણે જમાડ હતો. સીએમ કાકાને જલેબી ભાવે છે. અમુક તો રસરૂચિ તો ઠીક પણ પોતાની જે શારીરિક અમુક જે પ્રકૃતિ છે એ રીતે પણ પોતે જાણતા બાપા કે કોઠારી સ્વામી છે એ જમ્યા પછી અવશ્ય દાળનો એક ડંકો લે છે, તો કોઠારી જમી લીધું દાળ ખાસ પીરસ છેલ્લે, આવું પણ પોતે યાદ રાખતા. ડૉક્ટર સામાણી છે આપણા બોમ્બેના, એ પોતે કોરી રોટલી જ ખાય, ઘી એમને ફાવતું નહીં, તો સ્વામી બાપા ખાસ એમના માટે કોરી રોટલી બનાવે. આપણા વડોદરાને ખરી આપણા જ વડોદરાના અશોકભાઈ બાપાને ખ્યાલ કે એમને ખટાશ ફાવતી નથી, તો દાળમાં ટમેટા વગરની જુદી દાળ કાઢીને સ્વામી બાપા એમના માટે પણ ત્યાં પીરસતા. નરવીમાં આપણા નટુભાઈ છે, એમને ઘોડ્યું કંઈ ફાવતું નહીં, તો સ્વામી બાપા પાસે બેઠા હોય અને ખબર કે પૂરણપુરી રસોઈ છે, તો સ્વામી બાપા સંતોને કહી રાખીએ પૂરણપુરી નહીં, એમના માટે સાદી રોટી પણ તમે તૈયાર કરાવો. આ તો બધા મોટા મોટા હરિભક્તો કદાચ હોય પણ નાના સાવ પેલા ખાનદેશના હરિભક્તો આવ્યા હોય. એકવાર ખાનદેશના હરિભક્ત ગજમલ ભીખા આવ્યા, સ્વામી બાપા આગળ બેઠા અને સંતોને ખાવા બાપાની રુચિ જાણે કે કોઈ હરિભક્ત આવ્યો હોય એવી રીતે ખાસ પ્રસાદી આપી, તો સંતોએ એકાદશી હશે તો વાટકીમાં ફરાળી શીરો આપ્યો. સ્વામી બાપાએ સંતોને કીધું કે આને તો ડાયાબિટીસ છે. સ્વામી બાપાએ ત્યાં વાટકી લઈ લેવા દીધી અને પછી એમાં સુરણનું શાક ભરીને બાપાએ ત્યાં પ્રસાદી આપી. આપણા નવનીતભાઈ મંડાડાના બાપા માટે ખાસ પોતે મેથી પાક મોકલે. બાપા જાણે કે આપણા માનદ સ્વામી છે ગરડામાં, એમને મેથી પાક ઉપર ખાસ રુચિ, બારે માસ મેથી પાક ખાય, એટલે બાપા પાસેથી જ્યારે આવે સારો મેથી પાક આવે તો બાપા મેથી પાક પણ ખવડાવતા. પેલો નહીં હે, પેલો સાચો મેથી પાક. આવી રીતે બાપા ત્યાં મેથી પાક પણ મોકલતા. હરિભૂષણ સ્વામી પોતાનો એક પ્રસંગ કહે છે કે 85 સાલમાં બાપા સાથે પોતે ત્યાં CFI માટે લંડન હતા અને એકવાર રાત્રે બાપા પત્ર લેખન કરતા હતા અને અચાનક એને કંઈક યાદ આવ્યું, એટલે હરિભૂષણ સ્વામીને બોલાવે છે. અને હરિભૂષણ સ્વામીને બોલાવીને એકદમ ધીમા સ્વરે બોલે છે કે જો રસોડામાં જાજે ત્યાં ફ્રીજ છે અને ફ્રીજના ઉપરના ખાનામાં ખૂણામાં ત્યાં આઈસ્ક્રીમ છે, જા કોઈને પૂછ્યા વગર જે ખાયો. બાપાને ખબર કે હરિભૂષણ સ્વામીને આઈસ્ક્રીમ અત્યંત પ્રિય, એટલે નજીક બોલાવીને બાપા ક્યારે જોઈ ગયા છે શું, પણ બાપા એને ખાસ નથી, કોઈને પૂછ્યા વગર કોઈને જોયા કોઈ જોઈ જાય એ પહેલાં તું ત્યાં જઈને ત્યાં ખાયો જા. હરિભૂષણ સ્વામી આ યાદ કરે છે. એ હવે આ જે પ્રસાદી હોય દાઢમાં રહી જાય કે નહીં, આખી જિંદગીની મીઠાશ રહે. પણ આવી રીતે સ્વામી બાપા પણ બધાને રુચિ જાણીને પોતે જમાડતા હોય છે. ભાઈલાલ કાકાનો પ્રસંગ તો બહુ પ્રસિદ્ધ છે. બાબા બોચાસનમાં હતા, ગુરુ પૂનમનો ભવ્ય સમયો થઈ ગયો, 10,000 થી પણ વધારે હરિભક્તો આવ્યા હશે.
અને એ હરિભક્તને વ્યક્તિગત દર્શન પણ આપી દીધા. એ દર્શનમાં બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો, બાપા જમવા બેઠા હોય છે, એ વખતે જમતા જમતા જમવામાં બાપાની પાસે ગલકાના ભજીયા આવ્યા. ગલકાના ભજીયા આવ્યા ને બાપાને યાદ આવે છે કે આ ભાઈલા આપણા ભાઈ કાકા કે એમને ગલકાના ભજીયા બહુ ભાવે. ભાઈ કાકાને ગલકાના ભજીયા બહુ ભાવે. આપણે પણ થાય કે એમને બહુ ભાવે, કે અમને શ્રીખંડ બહુ ભાવે, અમને લાડુ બહુ ભાવે, જે પણ કોઈ કોઈને ભાવતો હોય આપણે શું કહે, ઓહ બહુ ભાવે સારું, ત્યારે ખાશે હવે ત્યાં પીનવાડાને બધે એવું, એટલે જ્યાં પોતાના ઘરે બનાવીને ખાશે. બાપા એવું નહીં, બાપાએ કીધું કે ભાઈ કાકા મેં જોયા હતા સમયમાં 10,000 હરિભક્તો આવ્યા હતા. બાપા કહે છે કે મેં ભાઈ કાકાને જોયા હતા, જોયો તો નીકળી નથી ગયા ને, સંતોને મોકલ્યા અને સંતોને કીધું કે એમને બોલાવી લાવો અને બાપાએ એમના માટે સ્પેશિયલ આ ગલકાના ભજીયા બાંધી અને એમને આપ્યા. આવું આપણે આપણે લાગે ભાવે તો સારું, યાદ કર્યા પોતાના ઘરે જઈને ખાશે. આપણે થોડું કંઈ આપો દરેકને બધાને પ્રસાદ દીધો કે ના, સામેથી બોલાવીને એટલી શ્રદ્ધા જમાડવાની શ્રદ્ધા. આ છે ને પેલું બહુ પેલું ઔપચારિકતા નથી, બાકી આને ડિનર ડિપ્લોમસી પણ કહે છે. ડિનર ડિપ્લોમસી અમુક વાર એવું હોય ને, તમે બિઝનેસ કોર્પોરેટ વર્લ્ડમાં હો અને તમારે કંઈક ડીલ પાસ કરવાનો હોય, ઇવન કે તમારે ઘરે ક્યારેક બજેટ પાસ કરવાનું હોય ને, કંઈક નવી કંઈક વસ્તુ લેવાની હોય, ઘરઘંટી કે એવું કંઈક, ત્યારે જમતા જમતા વાત નાખી દે. કારણ કે જમતા વખતે છે ને આપણે કાન બંધ થઈ જાય, કારણ કે અમુક ઇન્દ્રિયોમાં આપણે આપણે મશગુલ થઈ ગયા હોય, જીભ ચાલુ હોય ત્યારે બોલાય નહીં, અને પછી કા જે કંઈ હાથ પડે ત્યારે. ઇંગ્લિશમાં કહેવત પણ છે, ધ વે ટુ અ મેન્સ હાર્ટ ઇઝ થ્રુ હિઝ સ્ટમક. એટલે માણસના હૃદય સુધી તમારે પહોંચ, કોઈ કેવું કહે છે કે વે ટુ અ મેન્સ વોલેટ ઇઝ થ્રુ હિઝ સ્ટમક, એટલે કે તમારા માણસના હૃદય સુધી પહોંચવું હોય તો એનો માર્ગ છે ને પેટ મારફત છે. એટલે તમે સારું સારું જમાડો એ તમારો તરત તમારો થઈ જશે, તરત હા પડી જશે. સ્વામી માટે એવું નથી, એ પ્રેમથી બધાને જમાડે છે. સ્વામી બાપા યાદ કાઢી કરીને જમાડે છે. સ્વામી બાપા સારંગપુરનો પ્રસંગ હતો, બાપા સાંજે વોકિંગ કરીને આવ્યા સ્મૃતિ મંદિરથી અને પછી આસન કરતા હતા. વોકિંગ કરતા કરતા બાપાને ખ્યાલ આવી ગયો કે દરેક બપુ આવ્યા છે. આસન પછી પણ બાપા જ્યારે ઊભા થાય છે, પરમાનંદ સ્વામીને બોલાવે છે અને પરમાનંદ સ્વામી સૂચના આપે છે કે પ્રિયવ્રત સ્વામીને કહી દેજો કે દરેક બાપુ આવ્યા છે. એટલે અત્યારે રાત્રે બરાબર જમવામાં ધ્યાન રાખે, જેમ બપોરે જમાડતા હોય એવી રીતે જમાડે. બે ત્રણ મિષ્ઠાન હોય, ખીચડીમાં ઘી નાખજો, દૂધ આપજો, દહીં આપે તો દહીં માગે તો દહીં પણ આપજો, મિષ્ઠાન આપજો, પાપડ નાખે તો પાપડ શેકીને આપજો, એમ એટલી બધી અથાણું આપજો. ઝીણી ઝીણી બાબતમાં સ્વામી બાપાએ ત્યાં ધ્યાન રાખ્યું. કોઈ પણ મોટો માણસ આવે, નાનો માણસ પણ આવે, સ્વામી બાપાએ અવશ્ય પણ એટલી નાની દહીં આપ્યું, પાપડ શેક્યો, અથાણું આપ્યું, આથેલા મરચાં આપ્યા. આપણે તો જમશે હવે, હવે તમારે તમે જમો ને શાંતિથી, પણ ના, આટલી બધી ઝીણી ઝીણવટપૂર્વક સ્વામી બાપાએ ત્યાં ધ્યાન રાખે. અમુક પ્રસંગ એવા છે આપણને લાગે કે સ્વામી આપણને સ્પષ્ટ ખ્યાલ ના આવે કે આમ સ્થૂળ રીતે જમાડે છે, પણ સ્વામી ભાવના હંમેશા આવી હોય છે કે એ લોકોની રુચિ પણ પ્રમાણે તમે જમાડો. એક પ્રસંગ એવો બન્યો હતો, આજથી લગભગ 2-3 વર્ષ પહેલાંનો પ્રસંગ. સ્વામી બાપા ત્યાં જળઝીણી વખતે આવ્યા. એ વખતે એક મુંબઈના બહુ મોટા ઉદ્યોગપતિ, એમનું નામ હતું મિસ્ટર અગ્રવાલ, એમના દીકરાને લઈને આવે છે. બહુ મોટા ઉદ્યોગપતિ, આમ ઠેર ઠેર ભારતમાં બધે એમની મોટા મોટા ફેક્ટરીઓ, જાત જાતના ઉદ્યોગો. આપણે અમર ટૂથપેસ્ટ આવતી હતી ને પહેલાં, અમર ટૂથપેસ્ટ હજી ચાલુ છે, એના માલિક એ એનો સન દિલ્હી બેસતો હતો, ત્યાં કંઈક મોટો કારખાનો હતું અને પેલો સાબુ બનાવે ને પેલું કંઈક પેલો સ્પગેટી બનાવે ને જાતો બધા વસ્તુ બધી બનાવતો હતા. અને એ વખતે એમ એક નવું કારખાનું નાખેલું સુરતમાં, કોર્નફ્લેક્સનું, રિયલ ક્રંચ કોર્નફ્લેક્સ, મને લાગે છે હવે બંધ થઈ ગયું છે, પણ રિયલ ક્રંચ કોર્નફ્લેક્સ પોતે બનાવતા હતા અને નવી જ એમની પ્રોડક્ટ હતી. એટલે એમની ઈચ્છા કે સ્વામી બાપાને આ નવું પ્રોડક્ટ છે કે આપણે બાપાને ત્યાં ધરાવીએ. બાપા પાસે ત્યાં રૂમમાં આવ્યા, મુલાકાત થઈ અને બાપાને ત્યાં આ કોર્નફ્લેક્સ બધું ધર્યું. પછી એમની ઈચ્છા હતી કે હજી મારે મોટી સેવા કરવી છે. એટલે બાપાને પૂછ્યું કે બાપા મારે કંઈક સેવા કરવાની ઈચ્છા છે, આપ કયો એ પ્રમાણે હું કરું. સાંઈ 2 મિનિટ આમ એકદમ વિચારમાં પડી ગયા. અને એ વખતે બાપા જે બોલે છે ને, એ જ વખતે આમ નવું નવું આપણું ત્યાં કરમસદમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ આપણે ખુલ્લું મૂકેલું, અડવાણીના હાથે ત્યાં ઉદ્ઘાટન પણ થયેલું. એટલે કે છોકરીઓ માટે સ્પેશિયલ એકદમ હાઈ લેવલની, એકદમ ઇન્ટરનેશનલ લેવલની આપણે એક કન્યા સ્કૂલ ત્યાં આપણે તૈયાર કરીશ સ્પેશિયલ છોકરીઓ માટે. 40 એકરમાં સ્વામીશ્રી એકદમ અદ્યતન સાધનોથી સજ્જ એક આખી કોલેજ ઊભી કરી છે. સાંઈ બાપાને એ બાપાને બરાબર ખ્યાલ હતો કે બાપાજી નિરૂપણ કર્યું કે કેટલીક છોકરીઓ છે ને પરદેશથી આવી છે, હવે સવારના નાસ્તા પેલા ઢેબડા ને પેલું ભજીયા ને બધું સેવસર ને બધું કંઈ ભાવે નહીં, તીખું તીખું તેલવાળું. એ લોકો ત્યાં પરદેશમાં બધા સિરિયલથી ટેવાયેલા હોય, કોર્નફ્લેક્સ ને બધું જાત જાતનું બધું આવતા હોય, તો કે એના માટે કંઈક કરો ને. સ્વામી બાપા વાક્ય કેવું બોલે છે સામારા જેવું છે. સ્વામી કહે કે અમારી 150 છોકરીઓ ભણે છે, એના માટે કંઈક કરો ને. આ કોણ બોલે છે? પોતે સાધુ છે,
નૈષ્ઠિક બ્રહ્મચારી છે. ત્રિકાળમાં પણ શ્રીનો ક્યારે સંબંધ થયો નથી, ક્યારે સંકલ્પ થયો નથી, છતાં સ્વામી

પપ્પા એકદમ ઉદાર દિલે બોલી શકે છે, અમારી 150 છોકરીઓ ભણે છે સાહેબ, એના માટે કંઈક કરો. સામે મોટા સાહેબ છે, કરોડોપતિ માણસ છે, લાખો રૂપિયાની સેવા કરવા માટે તૈયાર છે. સાહેબ પણ યાદ આવે છે છોકરીઓ. હવે એ છોકરીઓ જ્યારે સવારે નાસ્તો કરતી હશે અને કોમ્પ્લેક્સ ખાતી હશે, એ કોમ્પ્લેક્સ ખાય છે, સાહેબ પણ વાત્સલ્ય પોતે ખાય છે, એના આધારે એ છોકરીઓ તૈયાર થાય છે. હવે એ છોકરી માટે બાપાએ તો આખી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને ભેગું ભેગું ખાલી આમ મકાનો અને કોમ્પ્યુટર અને બધું હાઈટેક નહીં. આ જ્યારે પ્રેમ ભળે છે ને ત્યારે એ વિદ્યા બરાબર પાકે છે. આમ તો એવું કહેવાય કે તમે એક છોકરાને ભણાવો ને, એક છોકરાને ભણાવો તો તમે એક વ્યક્તિને તમે ઉગાડો છો, એક છોકરીને ભણાવો તો એક કુટુંબને તમે ઉગાડો છો. ગૃહિણી કહેવાય ને, બાપાને બાપાને જો ને કેટલું વિઝન છે કે અત્યારે આ છોકરીને હું ભણાવું છું, એ આગળ જતા એ જ્યારે જ્યાં જ્યાં જશે, જેની પણ કોઈ પોતે સન્નાડી બનશે, ભારતની સન્નાડી કેવી હોય છે એને બધું જ બાપાએ આયોજન કરી રાખ્યું છે. એ છોકરી જ્યાં જ્યાં જશે, જૂના ઘરમાં જશે, સત્સંગ લઈને જશે, સત્સંગના સંસ્કાર લઈને જશે, એના ધણીને પણ સત્સંગ કરાવશે, એના છોકરાને પણ સત્સંગ લાવશે, એ છોકરી એ આગળ જતા સંસ્થાનો ભારત દેશનું કેટલું મોટું કામ કરશે. એ વિઝન સાથે સ્વામી બાપાએ આ મોટું બધા આ આયોજન કર્યા છે. એમાં જ્યારે પ્રેમ ભરે ત્યારે કંઈક વાત જુદી જ બનતી હોય છે. સ્વામી બાપા આવી રીતે પ્રેમથી બધાને જમાડી શકે છે, બધાને રુચિ પ્રમાણે જમાડી શકે છે. એટલું જ નહીં, બે ત્રણ નાના પ્રસંગો છે, એટલે આ થોડુંક વિશે આપણે પૂરું કરી દઈએ. બ્રહ્માનંદ સ્વામીએ માતાના પ્રેમના આ એક જે લક્ષણ છે જમાડવું, એમાં પણ પોતે એક માતાની ખાસિયત નોંધી છે. બાળકની પણ ખાસિયત છે અને માતાની પણ ખાસિયત છે. પોતે ગાય છે, બાળક હોય તે જેમ તેમ બોલે.

કે બાળકો એ એનો કઈ ફિક્સ ટાઈમ હોય કે બસ હવે લંચ બ્રેક એટલે બસ 12 થી 12:30, બ્રેકફાસ્ટ એટલે સંધ્યાળતી પછી તરત, અને રાતનું વાળું પાણી એટલે બસ સંધ્યાળતી પછી તરત, એનો કઈ ફિક્સ હોય છે ટાઈમ કે બેલ પડે? બાળક તો અણસમજુય તો આવા જ હોય, લીએ કટાણે ખાવાડે, પણ માતા ક્યારે ના પાડે કે નહીં બેટા લંચ ટાઈમ પૂરો થઈ ગયો હવે આવતીકાલે બસ, નહીં તો બાળક જ્યારે માંગે જે માંગે જ્યારે જેવું માંગે એ વખતે એનું એટલું ત્યાં માતા પોષણ કરતા જ હોય છે. સ્વામી બાપાએ પણ ટાણે કટાણે કેવી રીતે જમાડ્યા છે એના 2-3 પ્રસંગ આપણે ટૂંકમાં જોઈ લે. દમણને ખરી ભક્ત હતા અને અત્યંત અંતરથી ઈચ્છા કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું જ છે, જવું જ છે. જવા માટે નીકળ્યા પણ બહુ જ મોડું થઈ ગયું, એમને કંઈક રસ્તો ના મળ્યો જે હશે તે. પણ જ્યારે બાપા પાસે પહોંચ્યા ને રાતે 11:30 વાગી ગયા હતા. બહુ જૂનો પ્રસંગ છે, બહુ કે નામ ઠા મને બહુ યાદ નથી, આ તો બીજા કોઈ સંત પાસે મેં આ પ્રસંગ સાંભળેલો. ત્યાં 11:30 વાગે બાપા પાસે પહોંચે છે. બાપા ત્યાં સુવા જ જતા હતા, બાથરૂમમાંથી બહાર આવે છે અને સામે આ ભાઈ મળ્યા. બાપા કહે છે કે હમણાં જવા, કે બાપા હમણાં જવા, દબાણ દર્શનની ઈચ્છા હતી, દર્શન થઈ ગયા. બીજો જ પ્રશ્ન સ્વામીને જે આમ કોમન પ્રશ્ન કોઈ પણ માણસ આવે ને પૂછે ક્યાં ના છો, શું છે, કેવું ગામ, બીજો કે ત્રીજો પ્રશ્ન હોય જ, જમ્યા? કોમન પ્રશ્ન સ્વામી તરત પૂછે કે જમ્યા? આવું કંઈક બોલા ગયા સ્વામી, ખબર પડી ગયા જમ્યા નથી, એને જ જમે ને? કે ના. સ્વામી બાપા સુવા જતા હતા, ત્યાં જઈ એમની પેલા ભાઈને લઈ સીધા રસોડામાં જાય છે. ત્યાં પેલો કોથરો પાસ પાથરી નીચે બેસાડે છે. સ્વામી પોતે ઊભા ઊભા એકબીજા સંત સાથે રાખીને ખીચડી મુકાવે છે. એ વખતે તો સાવ સામેને આપણો સત્સંગ 2-5 હરિભક્તો જે કંઈ આવતો હોય જમતો હોય રસોડો સાફ થઈ જાય, બીજું વધે તો પોસાય જ નહીં, એટલે કંઈક રોકી રાખી મૂકી હોય એવું તો કંઈ હતો જ નહીં, પ્રસંગ સવાલ જ નહોતો. બાપાએ ત્યાં ઊભા રહી અને પેલી ઢીલી સરસ મને ખીચડી બનાવી, આમ કઢીની પણ ના જરૂર પડે એવી રીતે સ્વામી બાપાએ ત્યાં ખીચડી બનાવડાવી ઢીલી, અને ત્યાં થાળીમાં ઠાળી ઠાકોરજીને ધરાવી અને પેલા ભાઈને પ્રેમથી સામે બેસીને ત્યાં રાત્રે જમાડ્યા. રાત્રે બાપા પોતે પોઢવા જતા હતા, 11:30 આવ્યા, બાપા ક્યારે પાછા પોઢવા ગયા હશે, 12:30 તો થઈ જ ગયા હશે ને. સ્વામી બાપા આવી રીતે પણ હરિભક્તને ટાણે કટાણે પણ, હવે આપણે લાગે કે મોટા મોટા VIP ને જ બાપા જમાડે છે, એને જ મોટા મોટા બોક્સ આપે છે, કોઈ VIP ને બાપા આવી રીતે સામે બેસાડીને જમાડ્યો હશે? બાપાને આપણે પહેલા દિવસ વાત ન કરી, માતાને મન તો પોતાનો બાળક મોસ્ટ VIP જ છે, બાપાને મન તો આ બધા હરિભક્ત મારા માટે જ મોસ્ટ VIP છે. આવી રીતે સ્વામી બાપાએ સામે બેસાડીને પણ એને જમાડ્યા. પુરુષોત્તમ પુરાણનો એક પ્રસંગ છે, બાપા આમ આરામમાં જતા હતા ને ત્યારે બાપાએ દેવચરણ સ્વામીને બોલાવી અને કીધું કે 2-3 જણા માટે થોડુંક જમવાનું રાખી મૂકજો, એટલે કે ડીશમાં રાખી અને ઢાંકીને તમે રાખી મૂકજો. દેવચંદ સ્વામી થયું કે કદાચ કોઈ સંતો આવવાના છે, બાપા મીટિંગ માટે બોલાવ્યા છે, પણ બીજી બાપાએ કંઈ સ્પષ્ટતા ના કરી કે ભલે સ્વામી 2-3 માટે રાખી મૂકશું આપણે. એ વખતે એક નરેન્દ્રભાઈ છે અને એમનો સન કલ્પેશ, એ લોકોની ઈચ્છા થઈ કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું છે. એ લોકો ક્યાંના છે મને ખ્યાલ નથી, પણ એ લોકોને થયું કે બાપાને આપણે દર્શન કરવા માટે જવું છે. એ લોકો ફરતા ફરતા ફરતા રોડ સુધી પહોંચ્યા અને ત્યાં પછી પોતાની ગાડી બગડી ગઈ, અંધારું થઈ ગયું, રાત થઈ ગઈ, ગાડી સમીકરણનો પ્રયત્ન પણ કર્યો પણ કંઈ ફાવ્યું નહીં. પછી પણ અંતરમાં એટલી બધી ઈચ્છા કે બાપાને દર્શન કરવા છે, કરવા છે, કરવા છે, અહીં તમા ના જાગી, એટલે રાત્રે પછી કે ના હવે તો ગાડીને પડતી મૂકો આપણે ચાલતા નીકળી જાય, વરસાદ પડે, અને ના વરસાદ નહોતો પડતો સોરી, એ લોકો નીકળ્યા રાત્રે અને પછી 1.5 કિલોમીટર આ અંધારામાં એ લોકો ગૂંચવાતા ગૂંચવાતા ગૂંચવાતા ત્યાં પહોંચ્યા. પણ ત્યાં તો આશા જ નહીં કે બાપા ફરી જાગે લઘુ કરવા માટે. બાપા બહાર આવે છે, આ લોકોને પ્રવેશ કરે છે મંદિરમાં, સામ સામે તરત મળી ગયા અને એકદમ આમ છાતી ઠળી ગઈ, હો બાપાને દર્શન કરવાની ઈચ્છા હતી, દર્શન થઈ ગયા. બાપા કહે કે આવી ગયા, દર્શન થઈ ગયા ને, જાઓ તમારા માટે જમવાનું રાખી મૂક્યું છે. બાપાને અંતર્યામીપણે પકડી પાડેલું કે આ લોકો આવશે, હજી જમવાનું બાકી હશે. બાપા એ જ વખતે પાછા જાગ્યા, નહીં તો બાકી તો ખાવાનું ત્યાં પડી જ રહે. બાપા એ જ વખતે બહાર આવ્યા, સામે મળ્યા, આવી ગયા ને, જમવાનું બાકી છે ને, જાઓ તમારા માટે જમવાનું રાખી મૂક્યું છે. એમ કહીને ત્યાં સ્વામી બાપાએ જમવા માટે પણ મોકલી દીધા. 1971 એક પ્રસંગ છે, ન્યુયોર્કના આપણા હરિભક્ત KB પટેલ એ બાપાના દર્શન સમાગમ માટે ભારત આવેલા. બાપાને ત્યાં ગોંડલ મળે છે, બાપાને પૂછે છે કેમ છે બધું બરાબર છે? સ્વામી બાપાએ કાર્યક્રમ પૂછ્યો, આપણને બાપાની રીત છે, ખાસિયત છે, હરિભક્તો કંઈક પરદેશથી આવે તરત પૂછી લે શું કાર્યક્રમ છે, કેટલા દિવસ રોકાવાનું છે, ક્યાં ક્યાં જવાનું છે દર્શન. બાપા તીર્થયાત્રા ગોઠવી દે, ગરડા ગોંડલ જાવજો, અહીંયા આટલી ભેટ કરજો, અહીંયા આમ મૂકજો, અહીંયા આમ કરજો. બાપાએ કીધું કે ભાદરા જવાનું છે ને, પેલા KB પટેલે થોડુંક ના મરજી બતાવી કે સ્વામી તમારો સમાગમ કરવા આવ્યો અહીંયા રહેવા, ના ગુણાતીય સ્થાન કહેવાય ત્યાં જવું જ પડે. બાપા કંઈક ગાડીને કે હું વ્યવસ્થા કરી આપું. સ્વામી બાપાએ પોતાની એમ્બેસેડર મોકલી કે મારી ગાડી મોકલું છું, તું પૂજા પછી તરત જઈ આવ અને બપોરે પાછો આવી જાજે. કે ઠીક સ્વામી ચાલો ત્યારે જઈએ. એની ઈચ્છા તો હતી જ નહીં પણ બાપાએ આજ્ઞા કરી લે પોતે ગયા.
બાપાની પોતાની એમ્બેસેડરમાં ગયા, પણ બાપાની પણ ગાડી પોતે આવી વખતે ગાડી વચ્ચે એમ્બેસેડર બગડી પડી. અને બગડી ગઈ તો પછી માન માન પી ચલો પેલો આમ અથડાતો અથડાતો ભાદરા પહોંચ્યો. 12 વાગી ગયા, ઠાકોરકરણ દર્શન માન માન થયા. મને પણ એવો ઉતાવળ, મને સંતો પણ ત્યાં કોઈ કામમાં હશે ખબર નહીં શું કર્યું, કોઈ વિવેક ના કર્યો જમવાનો. સંતોએ કંઈક પૂછ્યું નહીં, એટલે ભાઈ તો પાછો કે ચાલો ચાલો વાંધો નહીં, ગાડી વખતે રિપેર થઈ ગઈ, કંઈક ગોંડલ જઈને કંઈક ખાશું પીશું, વચ્ચે કંઈક કટક બટક કરી લેશું, બહુ ઈચ્છા નથી. એ રાત્રે બપોરે પાછો આવે છે ત્યારે ગોંડલ દરવાજામાં પ્રવેશ કરે છે. બપોરે 2 વાગી ગયા હોય છે, અને 2 વાગે જ્યારે પ્રવેશ કરે છે એ વખતે પેલો દરવાણી એ પેલા ભાઈને ઊભા રાખે છે કે તમે જ કેબી પટેલ ને? કે હા. કે પ્રમુખ સ્વામી તમારી રાહ જોઈ સભા મંડપમાં જાઓ. બાપા ત્યાં સભા મંડપમાં બપોરે 2 વાગે રાહ જોતા હતા. બાપાએ પૂછ્યું કે કેબી દર્શન થઈ ગયા? કે હા. કે જમવાનું બાકી છે ને? કે હા સ્વામી. કે હાલો આપણે સાથે જમી લઈએ. કેબી પટેલ કે સ્વામી તમારે જમવાનું બાકી છે? કેમ તો માટે મારી રાહ જોઈ મારી. બાપાને થયું કે બાપાએ કીધું કે આપણે એવું કે સાથે આપણે જમીએ, ઘણા વર્ષ વખતે આપણે સાથે જમ્યા નથી, હાલો આપણે સાથે જમીએ. બાપારે 2 વાગ્યા સુધી આ એક હરિભક્તની રાહ જોઈ, અને બાપાએ સામેથી સામે બેસી અને એ સાથે પોતે જમતા ગયા, અને બાપા પોતે પીરસતા ગયા. આવી રીતે બાપાએ માતૃપ્રેમ વાત્સલ્ય વરસાવીને પણ સંતો હરિભક્તો નાના મોટા બધાને જમાડ્યા છે. બીજા પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ.

મહારાજે કહ્યું, માન હોય એ બધા કામ બગાડી નાખે છે. માન બધા કામ બગાડી નાખે. બીજા એક એક દોષ હોય, લોભ હોય, કામ હોય, એક એક કામ બગાડે, અને માન છે બધા જ કામ બગાડી નાખે. અને આ સત્સંગમાં મારે કહે ને, માનીની ભક્તિ આસુરી છે. ભક્તિ કરે જો આ દાદા, અરે અલૈયા ખાચર કેટલી ભક્તિ, 2000 સત્સંગ કરાયો અને બીજું બધું ઘણું બધું કર્યું હતું, પણ માન હતું તેને ભક્તિ આસુરી કહેવાય. દેખાય બહુ, પણ માનને લીધે, માન એક ઝેર છે. મહારાજે જો આ મોહનવરને માન સંગાતી વેર જો, ખાલી મળતું રાખે એવું નહીં, વેર મોહન ભગવાનને માન સાથે વેર જો. ભગવાનને આ જરાય ચલાય ના લે. અને આપણા સત્સંગમાં તો દાસાનું દાસ નિર્માની પણ રાખવું. અને શ્રીજી માએ તો બધા હરિભક્તો સંતો, બધા હરિભક્તો સંતોને કહ્યું કે જીવમાં પ્રાણ હોય ત્યાંથી દરેકે નિર્માની રહેવું. આજ્ઞા જ કરીશ, કેમ કે એમાં બધું બગડી જાય છે. મુક્તાન સાહેબ બીજી લીટી લેખી, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભર્યું પૈસા કર અહીં ઝેર જો. બે મણ દૂધપાક હોય પણ એમાં સાપની લાર પડે, બધું ઝેર, ટોપ ટુ બોટમ. કોઈ ગમે ત્યાંથી કાઢો તમે, પણ એ ઝેર થઈ જાય અને પીએ એના પ્રાણ જાય. અસલ લાગે આમ દૂધપાક, કેસરી દૂધપાક, મોઢામાં પાણી આવે એવું બધું, પણ પીએ એના પ્રાણ જાય, બસ એટલું જ, બીજું કાંઈ ના થાય. એટલે માન છે એ બહુ સાચવાની વાત છે. મહારાજે કહ્યું કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એની વાતો કરતો હોય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક, જેના માટે મહારાજ ભૂમિ પર પધાર્યા એ વાત કરે છે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિકપણાની વાત દિનમાં 5 કરતો હોય. આપણે તો 6 વર્ષે 1 કરતા નથી, પણ આવા હરિભક્ત હોય દિનમાં 5 વાત કરે, એકાંતિકપણાની વાત કરે, અને પછી ગ્રંથ મોઢે કરે, અને બીજું બધું ઘણું બધું કરે, પણ જો એ નિર્માની થઈને ભગવાનના ભક્તને નમે નહીં તો સત્સંગમાં રહેવા થકા અસુર છે. જો આટલી મેં વાત કરી, નમવાની વાત છે. બધું જો એને મોટા રામદાસ મુક્તાન સ્વામી જેવાનો સમાગમ કર્યો હોય, બધું ભોગ થઈ જાય બધું. એટલે આપણે, અને આ સત્સંગમાં મોટો મોટો દોષ હોય, જે ઘણા હરિભક્તો જે પાછા પડ્યા છે એનું કારણ માન છે. માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી, આમ નથી, આ હરિભક્ત આવા છે, પણ મૂળમાં માન છે, એને ખબર પડતી નથી. એટલે માન હોય જો નિર્માનીપણે વર્તે તો બધું સારું થાય, બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાળું સૌરું ચાલે. અને ઓલાને માન હોય એને મનમાં એવું જ રહ્યા કરે, આ બધું
કેમ છે, આમ છે, તેમ છે. ભગવાન છે, ભગવાન સંત, એને વાંધો નથી આવતો. અને ઓલાને વાંધો આવે કે અમુક આવું કેમ સત્સંગમાં. સત્સંગ મહારાજે જે વાત કરી, અને મહારાજે કહ્યું કે બીજા બધા દોષ છે એનો ઝેર ચડે છે, લોભ, કામ, ક્રોધ બધા, પણ માન છે એ બધા કરતા, આ બધા દોષોને ભેગા કરે એના કરતાં માનનો દોષ ચડી જાય. એટલે આ સત્સંગમાં મહારાજે કહ્યું કે આપણે નિર્માનીપણે રહેવું. જો આ દૂધપાક છે, એક સહેજ ઝેર અંદર ભળે તે પતી જાય, એ કામમાં ના આવે. ગમેલું મોડામાં પાણી આવે તે વારે પણ પીએના પ્રાણ જાય, એવું માન ભયંકર છે. અને શ્રીજી મહારાજે કહ્યું કે ઈર્ષાવાળો, ક્રોધી અને માની, એ ત્રણ પ્રકારના હરિભક્ત હોય તે સત્સંગી હોય, ભલે સત્સંગી હોય, બહારના ન હોય, તો પણ એની સાથે મારે બને નહીં, બને નહીં. હવે તમારે કોઈ સાથે બનતું ના હોય એના ઘરે જઈ શકો ખરા? બનતું મહારાજ એવું કહ્યું કે આ જે ચાર પ્રકારના હરિભક્ત હોય એ સત્સંગી હોય, બધું નિયમ ધર્મ બધું પાળતો હોય, પણ જે માન માનને લીધે બધું એનું બગડી જાય. એટલે મારે કે એની સાથે બને નહીં. કેવું હોય, અક્ષરધામમાં આપણે જવું છે, અને અક્ષરધામના દરવાજે તમે આવીને ઊભા રહો, અને મહારાજે કે નો, તો બધું અંદર પેસી શકાય. અરે ઓર્ડનરી ઘર હોય ગ્રસ્તનું, પણ જે એને ના ગમતું હોય તમે એના ઘરમાં પેસી જ ના શકો. તો આ ભગવાન આટલી કડક સજા કરે છે કે સત્સંગમાં રહેવા તો કે અસુર છે. એટલે આપણે અને બધું ભગવાન કરતા હરતા છે, ભગવાન બધું જાણે છે, કોને કેવું ટ્રીટમેન્ટ આપવી, કોને કેટલું પાવર લઈ લેવું, કેટલું આપવું, આ બધું ભગવાન જ જાણે. એટલે આપણે માથાકૂટ જો આપણે કહીએ કે શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડની નાડી પ્રાણ હમણાં હાથમાં છે, અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ હમણાં હાથમાં છે, પણ આ ચાર જણની નહીં, એને મારે ઠેકાણે કરવા પડશે. આવું અજ્ઞાન હોય. અનંતકોટી બ્રહ્માંડની નાડી એમના હાથમાં છે, પણ આ ચાર વ્યક્તિની નહીં, એને મારે ઠેકાણે પાડવા પડશે. લઈ આખા છે ને આવું થયું બધું, બધું કેટલી રીતે સેવા કરી, કેટલું બધું કર્યું, પણ માનનો અંશ હતો. આ તો સ્થૂળ ભાઈ દેખાય, પણ આપણને સૂક્ષ્મ ભાવ પણ હોય. જો આ શરીરથી બધું વર્તન હોય, પણ મનમાં જો આવું હોય, આવા વિચારો ચાલતા હોય, અવરા વિચારો ચાલતા હોય, તે આપણને સત્સંગમાંથી જરૂર પાડે. ગમે ભગવાન છે, રક્ષા કરે, બહુ સેવા કરી રક્ષા કરે, પણ અને જોખમ ખરું, ગમે તારે પડી જાય. જો આપણે આ ચાલતા હોઈએ આ સ્ટેટ બાઉન્ડરીમાં, અને કોઈ ધક્કો મારવા પડી જ જઈએ. એટલે શ્રીજી મહારાજે કહું અમારા હરિભક્તો, નિર્માની હરિભક્તો ને જે મહારાજે બેઠા હતા સભામાં, અને બધા હરિભક્તો આવ્યા બેઠા. પછી મહારાજે કહ્યું કે આ દાદા ખચરના કોઈ ગોલા થશો?
બધા કે અમારે તે વખતે ઘોડી હતી, મર્સિડીઝ ગાડી, અમારે મર્સિડીઝ ગાડીમાં ફરીએ છીએ. દાદા ખચરના ગોલા સુકામ થઈએ એટલે દાદા ખચરના ગુલામ સુકામ થઈએ, અમારે શું ખોટ છે, અમારે શું વાંક છે, બધા બેસી રહ્યા. પછી પરોતભાઈ આવ્યા. પરોતભાઈ કે મહારાજ, મહારાજે કહ્યું પરોતભાઈ દાદા ખચરના ગોલા થશો. અરે મહારાજ, ધન ભાગ્ય ધન્ય ઘડી, આ અનંત જન્મથી બાળી છોકરાનો ગુલામ તો છીએ જ, છો કે નહીં? તો દાદા ખચર જેવા ઉત્તમ ભક્ત હોય એના ગોલા ના થઈએ? મારે કે જાઓ, અમારી પાસે બેસવા નહીં, ગો હવે. તો દાદા પરોતભાઈ આમ છાતી કાઢીને ગયા, આમ ઢીલું ઢીલું નહીં, અને પાછળ જઈને બેસી ગયા નીચે. પછી મહારાજ ઊભા થયા. મારે કે તમે બધા ઢોલિયાના ચાકર, ઢોલિયા પાસે બેસો, હું તો સત્સંગીનો સત્સંગી છું. મહારાજ દાદા અરે પરોતભાઈ પાસે નીચે બેસી ગયા, અને ઓલા બધા રોક્યા. મારે તો જો મહારાજ હું સત્સંગીનો સત્સંગી છું, કેટલી મોટી વાત, સત્સંગીનો સત્સંગ. એટલે મહારાજ, મહારાજ જો જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. આપણા ભક્ત છે, મહારાજ છે, ઈષ્ટદેવ છે, પછી ગુરુઓ બધા છે, ગુણાતીત ગુરુઓ બધા નિર્માની છે, અને આપણે માનનું તંગડી લઈને ક્યાં ફરવે? આ સત્સંગ કેવી રીતે ફાવીશું આ બધા? એટલે મનમાં જો તમને ગમે એટલી ગૂંચવણ મૂંઝવણ થતી હોય ને, તપાસી જુઓ, માન મૂળમાં હોય, મૂળમાં માન હોય, એ બધું બગાડતું હોય, આપણને સુખ ના આપે દે સત્સંગમાં. અને નિર્માનીપણે વર્તે તમે દંડવટ કરે, બધા હરિભક્તોને દંડવટ કરે, એની ઈચ્છા થાય, બધાની સેવા કરવાનું મન થાય, બધાને રાજી રાખવાનું મન થાય, બધાને રાજી રાખવાનું, બધા બધા ભગવાનના ભક્તો છે. અને એ હરિજન હરિ સમજાનવા મુક્તાન સ્વાઈ લીટી લખી છે કે હરિભક્તો છે, ભગવાનના તુલ્ય છે, એ રીતે મહિમા સમજવાની વાત કરી. તો જો આપણે આવો મહિમા હોય ને તો ભયો ભયો આનંદ આનંદ રહે, 24 કલાક આનંદ રહે, અને જરાક માન આવ્યું બધું બગાડે. તો જો આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું, સત્સંગ કરીએ છીએ પણ માન ના આવી જાય એ ધ્યાન રાખવું. અને એને માન તો આવે ના આવે એવું નથી, પણ દાબી દેવું, અને ચોર સમજવું માનને, કે આ ચોર આવ્યો છે. એટલે ધ્યાન રાખીએ એટલે એને એની એના એની એની સજા કરીએ, કે એને આપણે ફાઇટ લઈએ. પણ બધું કરીને જો આપણે રોજ યાદ કરું, જો યોગી આપણે કેવી પ્રાર્થના કરી છે, હે શાસ્ત્રીમાં તય કસણીમાં હંમેશા રહેવાય, તમારા ભક્તો, તમારા ભક્તો માથ ગમે તેવા હરિભક્તો હોય, ગમે તેવા, હવે લિમિટ મૂકી નહીં, ગમે તેવા, પણ તેને માથાના મુકટ માનીએ. આપણે પગના તરિયા નથી માનતા, આવું છે, માથાનો મુકટ માનીએ. અને તુલસી જાકે મુખન છે ભૂલે નીકળશે રામ, એ પંક્તિઓ યોગીઆપાએ કહી. અને યોગીઆપા તો વર્ત્યા છે, એ પ્રમુખ સ્વામી વર્ત્યા છે, એ ખાલી કહેવાની વાત નથી, આપણે તો વિચાર કરીએ વર્તાન. આ લોકો તો વર્તા 24 કલાક નિર્માનીપણે, જરા પણ માન ના આવે. અને પ્રમુખ સાહેબ તો કેટલી વાર માફી માંગી છે, એમનો વાંક નહીં, કોઈ ગુનો નહીં,
તો જાહેરમાં બીજા વતી માફી માગે કે અમારા સેવકો છે આમ છે તેમ છે એમના વતી હું માફી માગું છું. એટલે આવો સ્વભાવ રાખીએ આપણે તો કામ થઈ જાય અને કોઈ રોકી ના શકે. એકદમ સડસડાટ અહીંથી ઉપડ્યા એટલે કહીએ ને બીડી સ્વર્ગની સીડી, પણ એ વાત નહીં. આપણે અક્ષરધામ માન રહિત હોઈએ તો તમને એકદમ એન્ટ્રી મળી જાય. મહારાજ કહે વેલકમ વેલકમ કરીને તમે આવી ગયા. અને જરાક માન હોય ને મહારાજ મોડું ફેરી નાખે, તું તારા ઘરનો મોટો, એવું કરી જાય. તો આપણે આવા સ્વભાવ રાખવા, સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં, ભયંકર છે. બધું બગાડી, કામ બધા બગાડી નાખે અને બધું આપણને સુખ ના આવે, ચેન ના પડે, અંતર બળતરા રહ્યા જ કરે, બધાને બધાનો અવગુણ લયા કરે. તો જે આપણે આવી સરસ સત્સંગ મળ્યો છે, મહારાજ સ્વામી પધાર્યા છે, કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય કે આ હાથી ને ક્યાં કીડી એવું, પણ ભગવાન આયા પધાર્યા, એમને જે આખું આયોજન કર્યું છે એટલે એમાં અંદર ભરી જવું અને આપણું કામ કાઢી નાખે. જો હમણાં વાત થઈ ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળે અક્ષરવાસી, હવે કીર્તન બળના છે એમાં રાખવું. આ બધું અવરાઈ કરવી નહીં, જે ન કરવાનું નથી ના કરીએ અને કરવાનું છે કરીએ. તો કરવાનું આ બધું છે, દાસ ભાવ રાખવો, સંસ્કૃત ભાવ રાખવો અને નિર્માનીપણે વર્તવું, આ બધા ગુણ રાખવા. સદાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान जय। अने आ वार्ता यथार्थ समझाणी होय ने कोईक प्राप्त कर्म ने वश थई ने जो कोईक नीच ऊंच देहनी प्राप्ति थाय तो पण वृत्तासुरनी पेठे ज्ञान जाय नहीं। तथा जेम भरतजी ने मृगनो देह आव्यो तो पण पूर्वजन्मनु ज्ञान टळ्युं नहीं। એક મૃગનો દેહ આવ્યો પણ એમાં મનુષ્યની જેમ જ પોતાને જ્ઞાન રહેતું એ ટળે નહીં, ભલે દેહને લીધે બોલી ના શકાય આ વાત, પણ બુદ્ધિમાં જે જ્ઞાન હતું એ તો કાયમ રહેતું। એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે, એટલે આપણે તો ખરેખર ખાટી ગયા છીએ। જો આ વાત સમજાણી હોય તો રોદડા રડવાનું રહે જ નહીં, આ મળ્યું આ ના મળ્યું આ સમજાવ્યું નથી એટલે તમે ગમે એ પરિસ્થિતિ હોય તમારે આર્થિક સ્થિતિ બહુ નબળી હોય, ખાવાનું મળે નહીં, પણ તો આ જ્ઞાન હોય ને એની કેફત એની વાત જ જુદી છે। અને નારદ સનકાદિકને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે। હવે મોટી મોટી સભા દેવલોકની સભામાં આ જ વાત નિરંતર થાય છે। અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પોતાની મેરેજ સમજાય નહીં, પોતે ગમે એટલો વિદ્વાન હોય બધું હોય શાસ્ત્ર પારંપાર બધું જ્ઞાન હોય પણ તોય એ પોતાની મેરે આ વાત સમજાય નહીં જેને સાક્ષાત્કાર પુરુષ હોય એના થકી। અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા હતી તો શાસ્ત્રમાંથી પોતાની મેરે સમજાય નહીં, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી। જો આપણને શાસ્ત્રીમાં યોગી પ્રમુખસ્વામી મહારાજ મળ્યા એ મળ્યા તો બધું સાર્થક, એ સાક્ષાત્કાર પુરુષ છે, ભગવાનનું અખંડ ભગવાનને રસમસ ભગવાન અખંડ ધારીને બેઠા છે એમના મુખથી આ વાત સમજાય, બાકી

સમજવામાં યથાર્થ શબ્દ બહુ મહત્વનું છે. ભગવાન સ્વરૂપ સમજવામાં આવ્યું છે, આવી રીતે યથાર્થ ભગવાન સ્વરૂપ સમજવામાં આવ્યું છે, તેને જો ભૂત ભવિષ્યને વર્તમાન એ ત્રણ કાળની છે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. આ બધું બચ્ચો કા ખેલ, એમાં શું દ્રષ્ટિ પહોંચે. પણ મારા જે આપણને સમજાવવા માટે સંત સ્વભાવ સામે બેઠેલું છે એને સમજાવવા માટે મહારાજ કહે છે, તેને જો ભૂત ભવિષ્યને વર્તમાન એ ત્રણ કાળની વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં, અને કોઈકને વર કે શાપ દે નહીં, અને કોઈક ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, અને કોઈક ઠેકાણે નિર્ભય રહે, અને કોઈક ઠેકાણે બીએ પણ ખરા, પણ તેને કહીને પોતે કાંઈ હર્ષોક મનમાં લાવે નહીં. આ યથાર્થ વાત સમજાણી હોય એની બધી અલૌકિક અલમસ્ત સ્થિતિ હોય, એને કાંઈ આ લોકને કનેક્શન જ નથી, માઇક પદાર્થ કનેક્શન જ નથી. એ તો મુક્તોની પંક્તિમાં બેઠેલો છે એટલે એવી સ્થિતિમાં રહે છે. જેને ભગવાનનું આ કયો એવી રીતે ધળ આશ્રય હોય તે જાણીએ તો ભૂંડું કર્મ કરે જ નહીં, ભૂંડું કર્મ કરે જ નહીં. પણ કદાચ જે ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કહીને જો કાંઈક અવરૂપ કર્મ થઈ જાય તો પણ તે ધળ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. આટલું બધું ફળ મળે છે એટલે એનું કલ્યાણ આવાથી યથાર્થ સમજાણી હોય તો નિશ્ચિત અક્ષરધામ છે, એમાં શંકા વિનાની વાત નહીં. આ લોકમાં આ દેહ કરીને પ્રાપ્ત કર્મ કરીને ગમે એવું હોય પણ એ તો મુક્તની પંક્તિમાં ભરી ગયો છે. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્નનો માર્ગ કોઈ નથી. ભગવાન દ્રઢ આશ્રય આવી રીતે સમજીને ભગવાન દ્રઢ આશ્રય કર્યો હોય તો એને કાંઈ બાકી રહેતું નથી. માટે એ જે ભગવાન દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી, અને એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સંત પાસેથી કાંઈ સ્વાદ સાધો નથી. આપણે જે મોટા પુરુષ શાસ્ત્રીમાં યોગી એવા પ્રમુખ સ્વામી મારે જે કંઈ ઉઘરાણી કરે તો એ પાસે પણ એને કાંઈ નથી. એ તમારું અતિશય ભલું કરવા માટે એ ઉઘરાણી કરે છે, માગે છે, પણ એને કાંઈ નથી. એટલે તમારું અતિશય ભલું કરવા માટે એ તમારી પાસે એ લે છે, ને અમારે પરમસ્થા સત્સંગી સમજ પાસેથી કોઈ સ્વાર્થ સાધો નથી. તો પણ કોઈકને બોલાવીએ છીએ, કોઈકને વળીએ છીએ, છતાંય બધું આ મનુષ્ય દેહ કંઈ બધું કરીએ છીએ. કોઈકને કાઢી મૂકીએ છીએ તેનું એ જ પ્રયોજન છે. જે કોઈક રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. આ કાઢી મૂકે, આ કોઈને વળીએ કરીએ, અને કોઈને બોલાવીએ, કોઈને રાખીએ, એ બધું પાછળનો મુદ્દો શું છે કે આ વાત સમજાઈ જાય. મહારાજ સ્વામીની વાત સમજાઈ જાય, સત્પુરુષની વાત સમજાઈ જાય, એટલો જ સ્વાર્થ છે, બીજું કોઈ સ્વાર્થ નથી. તેનું એ જ કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કહીને રાખજો, અને તે

0: વેદને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને જો એમ ના જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે, આટલું તો જાણજો. એ મૂર્તિ પોતે જ છે એ તો એવું ના જણાય તો મહારાજ એ જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણજો. અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. આ રીતે જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, ભલે આપણી ગમે સ્થિતિ હોય, ગરીબ હોય, દુબળી ભટ્ટ કેવા હતા, નાથ ભક્ત કેવા હતા, અને આ લોકની જે દ્રષ્ટિએ જોઈએ તો કાંઈ કોઈ ઠેકાણું નહોતું, પણ તોય એ આ પંક્તિમાં આવી ગયા, આવી સમજણ દ્રઢ હતી તો આ પંક્તિમાં ઘૂસી ગયા એમ જાણજો. અને જો એમ ના જાણાય તો એટલું તો જરૂર જાણજો, જે અક્ષરરૂપ જે તેજ તેની વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, તેણે કહીને તમારું પરમ કલ્યાણ થશે. બધું અક્ષરધામ, બીજી વાત જ નહીં. અને આ વાતને નિત્ય નવી ને નવી રાખજો, નિત્ય આ જ સાર છે બધું, એને જ ગોઠિયા કરવાનું છે. અને આ વાતને નિત્ય નવી નવી રાખજો, પણ ગાફલપણે કહીને વિસારી દેશો માં, ગાફલાઈ રાખીને હાર્ષ બેદરકાઈ રાખીને આ વાત વિસારી દેશો નહીં, તાજીને તાજી રાખજો. આ છે તેવી જ કાલ નવી રાખજો, આ છે એ આવતીકાલે પણ એવી ને એવી જ નવી જ રાખજો. અને તેવી દેહનો અંત થાય ત્યાંની પણ દિન દિન પ્રત્યે નવી નવી રાખજો. જો મહારાજે આપણે અહીં પહોંચતા જ નથી આ વાતને, દેહના વ્યવહારમાં એટલા બધા ખોરવાઈ ગયા છે કે આ વાતને અહીં પહોંચતી પહોંચતા જ નથી આપણે. દિન દિન પ્રત્યે નવી નવી રાખજો, અને જે જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ મારી આજ્ઞા છે. આ વાત મહારાજ સ્વામી જે આપણને પ્રાપ્તિ થઈ છે, સત્પુરુષ મળ્યા છે, એ વાતનું બીજ લાવજો જ. આપણી વાતમાં કંઈ પણ હોય પણ આ વાત એક પણ એક આપણી વાતોમાં બધી ગમે એટલી બધી વાતો હોય પણ આ બીજ આ મજકૂર ના આવ્યું તો બધી વાત કર્યું ના કર્યા જેવી થાય. અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહેતે હતી પણ નિત્ય પ્રત્યે કરવી, આપણે દેહ રહેતે હતી તો આ વાત કરવી જ, અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરી પણ આ જ વાર્તા કરવી છે. અને અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભરી તો પણ આ જ વાર્તા કરવાની છે. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે બધું, તમે એટલે આને પકડી રાખજો. બીજું બધું થાય કે ના થાય પણ આ વાત આપણે ધડ કહીને રાખજો. અને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે, ને અનુભવમાં પણ એમ જ દ્રઢ થાય છે. અને મને અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. હવે નજરે જોઈને વાત કહી પછી શું બાકી રહે? એટલે પહેલાં તો શ્રીજી મહારાજમાં ભગવાનમાં દૃઢ વિશ્વાસ હોવો જોઈએ, દૃઢ વિશ્વાસ, પછી આ બધી લાઈનમાં આવી જાય. અને જો પ્રત્યક્ષ જોઈને ના હોય તો અમને સર્વે પરમેશ્વરના સમ છે, અમારે સમ ખાવા પડે છે. એટલે આપણી કઈ મનોદશા છે આપણે માનતા જ નથી. આટલું આટલું બધું મહારાજ કહે છે, આટલો પુરાવો આપે છે, બધું કરે છે, અને તો આપણે માનતા નથી. એટલે સમ ખાવા પડે છે ને, સંસાર સારો ખાવો પડે. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમેશ્વરના સમ છે. એ રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. એટલે મહારાજ પોતા ઉપર જ ઉતારે જાય છે, પણ આપણે આ બધું શંકા કુશંકા રહે છે, એટલે મહારાજને સમ ખાવા પડે છે. નહીં તો મનાઈ જાય તો શંકા કુશંકા, મહારાજ સમ ખાવા જ ના પડે. પણ આપણી એટલી બધી નબળાઈ છે, એટલી બધી કાચક છે કે મહારાજને સમ ખાવા પડે છે. એ રીતે શ્રીજીમાં પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા જે તેજને છે મૂર્તિ કહી, તે જ આ શ્રીજીમાં જ પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે પછી બધા આવી વાર્તા કરી સમ ખાવી ખાઈને પણ બધું મારા બધાને આ વાત ફિટ બેસાડી દે છે, અને આ બધાને મનાઈ ગઈ છે અને માને છે. અને મારા જે તેજને વિશે જે મૂર્તિ છે એ જ મહારાજ છે, બીજા કોઈ નથી. એ રીતે આપણે બધી દ્રઢપણે કહીને રાખજો. ઇતિ વચનામૃત, એ રીતે બધાનું તેરું વચનામૃત થયું. ગજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણને ભગવાન મળ્યા છે, સ્વામી મળ્યા છે, એટલે આપણે જે ધારીએ બધું થશે. મારા સ્વામી અને સત્પુરુષ આપણને જે કોઈ દિવસ મળે નહીં, ક્યારે મળે નહીં એવા મળ્યા છે, એટલે આપણે ઉપર આવવાનું છે, નીચે નથી રહેવાનું. કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા એમાં પડ્યા નથી રહેવું, એમાં ખૂંચી રહેવું નથી. આપણે એમાંથી બહાર નીકળીને મારા સ્વામીએ જે ધાર્યું છે બધાને ભ્રમરૂપ કરવા, બધાને એકાંતિક થવા, એમને સંકલ્પ છે એ આપણે ધારીએ કરીએ તો કાંઈ બાકી નહીં રહે. આપણે કેનેડા આખું રંગવું છે, એ રંગાઈ જશે. પહેલાં આપણે રંગાવવું પડે, પછી બીજાને રંગીએ. એટલે આપણે રંગવાની વાત છે. જો હમણાં બધા હિન્દુ સમાજના વૈષ્ણવ સમાજ બધા આવ્યા, રામ મંદિરના બીજા બધા આવ્યા, તે ખૂબ આનંદ થયો. એટલે આપણે સંપીને બધું એક ઝંડો ઉપાડીને બધાએ આપણે જે જેના ક્ષેત્રમાં હોય જે રીતે સેવા કરે છે એ કરે, એમાં આગળ વધે એ પ્રાર્થના છે. અને આપણે બધા એક થઈને કરવું છે. બધું બધા મહત્ત્વના છે, બધા જે કાર્ય કરે છે પોતપોતાના ક્ષેત્રમાં બધાને અભિનંદન છે. અને આવી રીતે ખૂબ આ સેવા ભક્તિ, ઠાકોરજીની ભક્તિ બધું કરીને આપણે બધા આખું સમાજ, કેનેડાના જેટલા સમાજ બધાને ઉપર લઈએ આપણી એ મનમાં ભાવના રહે. અને આપણે તો ખાસ આ જો આ ગુણસાગર સ્વામી ત્યાં સ્ટેજ કાચો છે, હવે તોડી નાખે તમણા. એટલે અને આપણને આનંદ છે એ ભગવાનને સ્વામી મળ્યા એનો જ આનંદ છે. બાકી આ બે ના હોય કાંઈ જીવનમાં રહેવું જ નથી. એટલે એ મુદ્દો છે. મૂળમાં મારા સ્વામી છે એ આપણે ભૂલાવું ના જોઈએ. અને એમની જેટલી નિષ્ઠા એટલા આપણે કાર્ય કરી શકીશું. કરો છો તમે, પણ આખું કેનેડા રંગવું હોય તે જુદી વાત છે. પણ આપણે રંગાઈએ એટલે કેનેડા રંગાઈ ગયું. પોતા આપણે બીજાને રંગીએ અને આપણે કોરા રહી જઈએ શું કામ. એટલે શરૂઆત આપણાથી કરવી પડે. અને આ બધાને બધાને ધન્યવાદ છે. અને બસ સ્વામી મહારાજના આશીર્વાદ છે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ભુજમાં શ્રીએ વાત કરતા કહ્યું, હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભગત થાય અને કષ્ટ આવે ફરજિયાત છે. એનું ઘડતર કરવાનું છે. કાચા છો પાકા છો એ જોવાનું છે. એટલે મારા ઘડતર રૂપે આ બધું કરે છે. ભુજમાં શ્રીએ વાત કરતા કહ્યું, હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચો છે કે પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય છે. બરાબર. પાકો જો પરીક્ષા આપે છે ને, અંતે વર્ષના અંતે પરીક્ષા લેવાય છે. એ શા માટે, કાચો છે કે પાકો? એમ મહારાજ રોજ પરીક્ષા લેવાય છે. 24 કલાક પરીક્ષા લેવાય છે. જાણે સમજે તો, નહીં તો બધું હવામાં જાય. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચો કે પાકો કષ્ટ આવે ત્યારે જણાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે, કષ્ટમાં જે ધીરજ રાખે, આપણે ઉતાવળિયા થઈ જઈએ છીએ. કેમ ભગવાન કરતા નથી, મારી ભક્તિ સામે જોતા નથી, એવું બધું લવરી કરે. લવરી જ કહેવાય ને. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક દુઃખ અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશને સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ આવ્યા. અપાર સહન કરવા પડ્યા છે. ભગવાનમાં માત પિતા હોવા છતાંય વસુદેવ દેવકીને દુઃખ આવ્યા છે. બધા ભગવાનના ભક્તને કષ્ટ આવે છે. અને કષ્ટ આવવાનું કારણ, ભગવાન દયાળુ છે અને છતાં કષ્ટ આવે છે. એનું કારણ, કાચા પાકા તમે છો, નિષ્ઠાવાન છો, કે પોદરા છે એ તત ખબર પડી જાય. બાળકો એ સમજે છે. ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકી દુઃખ આવ્યા છે. આજે કાંઈ આ નવી વાત નથી, જૂની પુરાણી છે, પરંપરામાં બધી આવે છે. એનું કારણ જેમ આ લોકમાં પરીક્ષા લેવાય છે કાચા પાકા જોવા માટે, એવી રીતે ભગવાન પણ કાચા પાકા જોવા માટે કરે. પણ ભગવાનની રીત જુદી છે, અલૌકિક છે, આપણને ખબર ના પડે. આપણને પોતા ઉપર આવે ત્યારે ખબર પડે. બીજાને ઉપદેશ આપવા માટે હવે હરિભગત છીએ, તમે આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ એ વાત કરે. પણ પોતા ઉપર આવે ને ત્યારે ખબર પડે કે આ બધા ઉપદેશ તમે કર્યા એ કેવી રીતે ઠેકાણે પડ્યા. ભગવાનનો ભક્ત અભક્ત સૌને દુઃખ આવ્યા છે. ભક્તને અભક્ત બધાને દુઃખ આવ્યા છે, એવું કંઈ નહીં. જો આપણે સત્સંગ મંડળમાં છીએ એનું બહારની ખબર નથી બધી, પણ જે ભક્તને અભક્ત બધાને કષ્ટ આવ્યા છે. પણ ફેર ક્યાં પડે? ભક્ત અભક્ત સૌને દુઃખ આવ્યા કરે છે. કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? આ લોકમાં એવી રીતે નો પેન નો ગેન, કષ્ટ વિના કિંમત થાય જ નહીં. કષ્ટમાં જ કિંમત થાય, વંકાય નહીં તો બધા સરખા, બધા એક સરખા. પણ પરીક્ષા થાય એમાં કષ્ટમાં ધીરજ રાખે, આ બધું થાય. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેરશે તેથી કષ્ટ દેખાય છે. બસ હાલમાં સમજણમાં એમાં જો અત્યારે સવરું લે, બધું સવરું લે, કષ્ટ છે જ નહીં, કષ્ટ છે જ નહીં. અને અવરું સવરું લે અને એ તો ક્યારે આવે? ત્યારે આપણે આપણે માથે આવે ત્યારે ખબર પડે. સત્સંગ નિમિત્ત, સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ છે. સત્સંગ નિમિત્ત એમને એમ તો કષ્ટ આવે એ તો તમે ભોગવ્યું કે, પણ સત્સંગ નિમિત્તે હવે સત્સંગ કરવા છતાંય આપણને કષ્ટ આવે એની વાત મારે જ કહે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ છે. આવી સમજણની વાત છે. સમજણ ના હોય તો ગોટે ગોટા વર્યા કરે અને તમે દુઃખી દુઃખી થયો કરે અને બીજાને દુઃખી કરો. પણ સમજણ આવે તો સમજણમાં જ સુખ છે, સત્સંગનું સુખ છે. સંસારમાં હે જ છે તો અપાર દુઃખ આવે તો પણ તે દીખ દુઃખ મનાતું નથી. આ બધા લગ્ન કરે છે એની બધી ગાથા અમે તો જોઈ છે બધી, પણ તો પરણે છૂટકો બધું દેખાય છે. એક તો ચોથી વખત પરણ્યા દેખાય છે અને અમને વાત કરે છે કે આ સ્વામી આમ છે આમ છે આમ છે, તો શું કામ પણ બનતો હોય એ મામલો જેવો છે, મોહ માયા છે. સત્સંગ દુખાય તેને સુખ માને તે જ સાચો સત્સંગ. સંસારમાં એ જ છે તો અપાર દુઃખ આવે તો પણ દુઃખ મનાતું નથી, ઉલટું સુખ માને છે. કુસ્તી કરે એવા સુખ માને. કષ્ટ જાણીને કોઈ ભોગનો ત્યાગ કરતું નથી. સત્સંગમાં જ્યાં સુધી કષ્ટ જણાય છે ત્યાં સુધી સત્સંગ કાચો છે. સત્સંગ કરવા છતાંય દુઃખ મનાય, સત્સંગ બહુ કાચો છે, પોદરા જેવો છે. સત્સંગ જ ના કહેવાય. અને તેને વિઘ્ન છે, જેને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડતું નથી. ખપવાળા જો રિસર્ચ બધા કરે કેટલાક, અને પૂર્વે આપણે જોયા છે આ લોકમાં બધા કષ્ટ પડે એ આગળ આવે અને સહન કરે તો, અને સાચી સમજણ હોય સવરો બધું લેતો જાય તે સોના જેવો થઈ જાય. જેને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડતું નથી. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તોમાં મુખ્ય છે. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પહેલો નંબર આવે. કાર્યાણીમાં શ્રીએ કહ્યું, જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંતને અધિક માને છે ને તેનો સંગ રાખે છે. જે અધિક નથી માનતા તે પોતાનો જ મૂર્ખ આપે છે. સંતને અધિક માને આમ તો બધાને, અને આ લોકમાં આ લોકની વિદ્યા જો આઇન્સ્ટીન ન્યૂટન કહું, હું તો આ દરિયા કિનારે કાંકરા વીણું છે એવા, એટલે એના વખાણ થયા તમે તો આમ આમ પછી કે મારે કંઈ નહીં, બધો સંસાર જોવો છે, ભગવાનનું સુખ દુઃખ જોઈએ, એમાં આપણને ખબર પડે કે હું તો કાંઈ નથી, કાંકરા વીણું છું દરિયા કે તો. અને પછી અધિક માને પોતાને મારા વાત કરે, અને જેમાં ખપ હોય તેને કાંઈ કઠણ પડવું. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તમાં મુખ્ય છે. એટલે સત્સંગ જ સાચો છે, સારો છે, અને એમાં બધું કષ્ટ આવે એ તમે સત્સંગ કરવામાં ફેર પડ્યો, ઘણો ફેર પડ્યો. નહીં તો સત્સંગ તો એવી સમજણ આપે છે ને, સત્સંગ એવી તમે કાંઈ દુઃખ ઊભું ના રહે. જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતાં સંતને અધિક કરીને માને છે ને તેનો સંગ રાખે છે. જે અધિક નથી માનતા, જે અધિક સંતને અધિક નથી માનતા, આમ તો બધાને અધિક માનવું જોઈએ. પ્રથમનું સોરમું મહારાજે વાત કરી, જેને સત્સંગનો ખપ છે તે હરિભક્ત પોતાના કરતા સંગને અધિક માને છે ને તેનો સંગ રાખે છે. અને ખાલી વાહ વાહ કરીને છૂટી જાય, છટકી જાય એવું નહીં, તેનો સંગ રાખે છે. એમાં ગમે એવું કષ્ટ આવે સુખ સુખ આવે પણ સંગ છોડે નહીં. અને આપણે તો ખરાબ માણસનો સંગ રાખીએ તો ક્યાંથી સુખ આવે. જે અધિક નથી માનતા તે પોતાનો જ મૂર્ખ આપે છે. સદાનંદભાઈ મહારાજની જય.
1: લંગતે

આપણો સનાતન હિન્દુ ધર્મ એ વેદ મૂલક છે, એટલે કે આપણા મૂળમાં, આપણા પાયામાં વેદ સમાયેલો છે. વેદ એટલે જ્ઞાન, ભગવાનનું જ્ઞાન. વેદો અનાદિ છે, અપૌરુષેય છે. જેમ ભગવાન અનાદિ, એમ ભગવાનનું જ્ઞાન પણ અનાદિનું. અને એ અનાદિનું જ્ઞાન જ્યારે આપણી સમક્ષ એક શબ્દ રાશિ લઈને આવે છે ત્યારે આપણે વેદ તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં વેદમાં ચાર ભાગ આવે છે, સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આનો ક્રમ છે. જે પ્રથમ ભાગ છે સંહિતા, એ વિશેષ કરીને સ્તુતિ ભાગ હતો. ઋષિમુનિઓ આજુબાજુ જે જંગલમાં અને વનમાં રહેતા હતા એ લોકોને પ્રકૃતિમાં જે પણ ભગવાનના દર્શન થયા, અગ્નિમાં, વાયુમાં, સૂર્યમાં, એ લોકોની સ્તુતિ હતી, પ્રાર્થના હતી, એ સંહિતા તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે બ્રાહ્મણ. આ કોઈ જાતિનું નામ નથી. બ્રાહ્મણ એટલે જે કર્મકાંડના બધા વિધિ વિધાનો, કેવી રીતે યજ્ઞ કરવો, વેદિકા કેવી રીતે બનાવવી, એનું મુહૂર્ત, એનું કાળ, એનું બધી દિશાઓ, એ જે પણ કંઈ નિરૂપણ કરવામાં આવે છે એ બ્રાહ્મણ ભાગમાં કરવામાં આવે છે. પછી આવે છે આરણ્યક. કર્મકાંડની સાથે સાથે જ્ઞાન ભાગ પણ ભળતો ગયો, એટલે કે જે કર્મો આપણે કરતા હતા એમાં પણ થોડોક ઊંડો, શરૂઆતમાં આપણે લાગે કે થોડુંક થોડુંક જ્ઞાન પણ ભેગું ભેગું ભળતું ગયું. પણ જે જ્ઞાનની પરાકાષ્ઠા કહેવાય એ ઉપનિષદમાં આવે છે. ઉપનિષદ એ જ્ઞાનકાંડ છે.

વેદાંત કહેવાય છે. જેમ વેદ છે એ જ્ઞાન માત્રનો સમૂહ છે અને એનો અંત એટલે વેદાંત. વેદાંતનો બીજું નામ છે ઉપનિષદ. વેદાંત એટલે કે વેદનો સાર, વેદનો નિર્ણય. સમગ્ર જ્ઞાન, દુનિયામાં જેટલું કંઈ જ્ઞાન છે એ વેદમાં સમાયેલું છે, અને વેદનો નિર્ણય, વેદનો સાર, વેદનો રહસ્ય એ ઉપનિષદ, એ જ વેદાંત. એ ઉપનિષદ ભણવા માટે આપણે ભેગા થયા છે. પ્રમુખ ઉપનિષદ આપણે નામ આપ્યું છે. આમ તો ઉપનિષદો તો ઘણા બધા છે. એવું કહેવાય છે કે 108થી પણ વધુ ઉપનિષદો પહેલાં પ્રાચીન કાળમાં હતા. અત્યારે તો વિશેષ કરીને 10-12 ઉપનિષદ ઉપર જ લોકો વધારે ટીકા કરતા હોય છે, ભાષ્ય કરતા હોય છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, ત્યાર પછી જે પણ કંઈ આચાર્યો થઈ ગયા, પોતાનો સંપ્રદાય સ્થાપવા માટે 10 મુખ્ય ઉપનિષદને પ્રાધાન્ય આપીને એ લોકો એના પર ભાષ્ય કરતા. કઠ, કેન, ઈશ, તૈતરીય, ઐતરીય, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, કઠ, છાંદોગ્ય અને બૃહદારણ્યક. રામાનુજાચાર્યમાં શ્વેતા ઉમેરીને 13ની સંખ્યા કરી. પણ જેટલા તમે ઉપનિષદ લ્યો એનું પણ હાર્દ શું આવે છે? દરેક ઉપનિષદમાં આપણે જોવા મળશે કથા ઘણી સરખી મળતી આવશે. એના જે આખ્યાનો છે, ઉપાખ્યાનો છે, એમાં એક જ પ્રકારની વાત આવે કે કોઈક શિષ્ય હોય, એના અંતરમાં બ્રહ્મ જિજ્ઞાસા જાગે છે અને કોઈક ગુરુની પ્રાપ્તિ માટે એ નીકળી પડે છે. ગુરુની શોધ થાય છે અને ગુરુની નજીક બેસી અને જ્ઞાન મેળવે છે. કોઈ પણ તમે ઉપનિષદ લ્યો એ ગુરુ અને શિષ્યનો સંવાદ રૂપમાં જ હોય છે. ઉપનિષદ એટલે જ પ્રશ્નોત્તરી, ગુરુ અને શિષ્યની ગોઠડી. અરસપરસ જે જ્ઞાનની આપ લે થાય છે એ ઉપનિષદ. સત્યકામ હોય, ઉપમન્યુ હોય, આરોની હોય, નારદને સનતકુમાર હોય, શૌનક અને અંગિરા હોય, વિરોચન હોય, ઇન્દ્રા હોય, પીપલાદ ઋષિ હોય, આ દરેકે દરેક સંવાદમાં આ એક સરખો એક દોર ચાલ્યો આવે છે કે શિષ્ય હોય એ આપણે વ્યાખ્યા કરેલી. ઉપનિષદ, ઉપ એટલે નજીક અને ની વત્તા સદ ધાતુ એટલે બેસવું. ગુરુની નજીક બેસવું, ગુરુનું સામીપ્ય સેવવું, એ જ ઉપનિષદ છે. એ જ ઉપનિષદનો જ્ઞાન માત્રનો હાર્દ છે અને એ જ આપણા આ પ્રમુખ ઉપનિષદનું પણ પ્રયોજન છે. ઉપનિષદ માત્રનો સાર આપણે આ જોયો. આપણે નામ આપ્યું છે પ્રમુખ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદ શા માટે? પ્રમુખનો અર્થ થાય છે મુખ્ય, પ્રધાન, જેને આપણે પ્રાધાન્ય આપે છે. જેમ વ્યક્તિ છે, વ્યક્તિ છે એમાં મુખ્ય શું છે? એનું મુખ એટલે નામ પડ્યું છે મુખ્ય. કદાચ માણસનો હાથ કપાઈ જાય, કદાચ એનો પગ કપાઈ જાય, કદાચ એની કંઈક કિડની પણ ફેલ થાય, કિડની કાઢી નાખવામાં આવે, ઇવન લંગ્સ કાઢી અમુકવાર એક પણ કાઢી નાખવામાં આવે છે, છતાં પણ માણસ જીવી શકે છે, એનું જીવન અકબંધ રહે છે. પણ માણસનું મોઢું જ ના હોય તો, માથું જ કપાઈ જાય તો? એમ માથાને સ્થાને આ પ્રમુખ ઉપનિષદ, એ જ પ્રધાન છે, એના વગર અસ્તિત્વ શક્ય જ નથી. એમ બ્રહ્મ વિદ્યા માટે આ ઉપનિષદો પણ આપણે એ જ સમજાવે છે કે ગુરુ એ પ્રમુખ પદે છે, પ્રમુખ સ્થાને છે. ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા ટકશે, ગુરુ હશે તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે, અને ગુરુ હશે તો એ બ્રહ્મ વિદ્યા ફળશે. એટલે કે પ્રગટ ગુરુ રૂપ હરિનું થકી આપણે આ જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી એ પ્રમુખ ઉપનિષદ છે. એના માટે આપણે સૌ અહીં ભેગા થયા છે. ઉપનિષદ આપણે જે શીખ આપે છે, દરેકે દરેક ઉપનિષદમાં એક આમ ધ્રુવ પંક્તિની રૂપમાં એક વાક્ય હંમેશા આવે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો જા ગુરુ પાસે જા. મુંડક ઉપનિષદમાં અંગિરા ઋષિ શૌનકને કહે છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ. અંગિરા ઋષિ શૌનકને કહે છે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તદ વિજ્ઞાનાર્થમ, એ જે બ્રહ્મનું, પરબ્રહ્મનું જે જ્ઞાન છે.

એ પ્રાપ્તિ માટે તારે શું કરવું છે? સ ગુરુ એવા ભિગચ્છેત, ગુરુના શરણે તારે જવું છે. કેવા ગુરુ? બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ, કે જે બ્રહ્મમાં પોતાની સ્થિતિ થઈ હોય. બ્રહ્મનિષ્ઠ છે અને શ્રોત્રિય છે, ફક્ત શાસ્ત્રનું જ્ઞાન નથી, શાસ્ત્રના યથાર્થ અર્થને જાણે છે, એનો અનુભવ કરે છે, એ પ્રમાણે પોતાનું જીવન બનાવ્યું છે. એવા ગુરુને તારે શરણે જવું જોઈએ તો તને એ પરબ્રહ્મનું જ્ઞાન થશે. પણ તારે કેવી રીતે જવું જોઈએ? સમિત પાણી, આ શિષ્યનું એક વિશેષણ છે. સમિત એટલે કે એક લાકડું. પ્રાચીન કાળમાં જે ગુરુકુલોમાં આશ્રમોમાં જે ઋષિમુનિઓ એક વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખતા 24 કલાક, એ અગ્નિ હંમેશા ચાલુને ચાલુ જ રહે. હવે એને ચાલુ રાખવા માટે સમિત આવતું, એટલે કે પ્રકારનું વિશિષ્ટ લાકડું, કાષ્ઠ. તો અંગિરા ઋષિ ક્યારે સમિત પાણી, પાણી એટલે હાથ, હાથમાં તારે લાકડું લઈને ગુરુનું શરણનું સ્વીકારવું જોઈએ. કેમ હાથમાં લાકડું? કે તું જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે બે ભાવના આ સમિત પાણી દ્વારા પ્રગટ થાય છે. એક, જેમ ગુરુની પેલી અગ્નિ છે પ્રજ્વલિત રહે, ગુરુ એ વખતે શિષ્ય પાસે પણ આવો નાના મોટા કામ આશ્રમને કરાવતા, પાણી લેવા જાય, ફળ ફૂલ લેવા જાય, પુષ્પો લેવા જાય, એમાં અગ્નિ વેદિકામાં અગ્નિ પ્રજ્વલિત રાખવા માટે પણ શિષ્યો વનમાંથી આવા સમિતના લાકડા લાવતા. એમ તારે હવે હાથમાં આ લાકડું લઈને જવાનું છે, ગુરુને બતાવવાનું છે, કહેવાનું છે કે હું તમારું શરણું સ્વીકારું છું. પણ કેવી રીતે? હું પણ એક વેદિકા છું, તમે એના પુરોહિત છો. તમે જે આ વેદિકામાં વિદ્યાગ્નિ પ્રજ્વલિત કરશો એ વિદ્યાગ્નિ હું પ્રજ્વલિત રાખીશ, એ મારી એક પ્રતિજ્ઞા છે. આ પહેલી શરત છે કે તમારું આપેલું જ્ઞાન હું નિર્લજ્જા પામવા દઉં, એને હું લાજ રાખીશ, એને અભિવૃદ્ધિ કરીશ. અને બીજું કે જેમાં સમિદ છે, આ જે લાકડું છે એ વેદિકામાં હોમાઈ જાય છે, પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે, એનો આકાર કોઈ રહેતો નથી, એમ હું પણ આપના શરણે આવ્યો છું, આપની આજ્ઞામાં હું મારું અસ્તિત્વ મિટાવી દઈશ. મારો કોઈ આકાર, મારા મનના કોઈ પણ તર્ક વિતર્ક હું નહીં ચલાવું, તમારી આજ્ઞામાં મારી રાખ થઈ જશે. આવો ભોગ આપવા માટે હું કટિબદ્ધ થયો છું. આવો શિષ્ય પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગુરુના શરણે આવે છે. અને આવું જ્યારે આવી જ્યારે તૈયારી શિષ્ય બતાવે છે ત્યારે જ ગુરુની કૃપા એ શિષ્ય ઉપર વરસતી હોય છે. યોગી કૃષ્ણ પ્રેમ નામના બહુ જ એક સારા સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા. પોતે મૂળ અમેરિકન, પણ ભારતમાં આવી અને એક પરમ ભક્ત થયા કૃષ્ણના. બહુ જ સુંદર એક વાક્ય ઇંગ્લિશમાં બોલે છે, આ જ ભાવ પ્રગટ કરે છે, ઉપનિષદ ભાવના પ્રગટ કરે છે. પેલા ઇંગ્લિશમાં વાંચું છું, પછી આપણે ભાવત કરશું ગુજરાતીમાં. એ પોતે કહે છે, ઇન ધીસ વર્લ્ડ whenever anybody immolates himself in the fire of the divine, there is an explosion which is grace. પોતે સમજાવે છે, બહુ સાહિત્યિક ભાષામાં કહે છે કે જ્યારે ગુરુ આજ્ઞારૂપ અગ્નિમાં જે સમિદ થઈને હોમાઈ જાય છે તેના ઉપર ગુરુ કૃપાનો અભિષેક થાય છે. એટલે ગુરુની કૃપાના પાત્ર બનવા માટે આપણે હંમેશા આપણી જાતને, આપણી અસ્તિત્વને ગુરુના શરણે હોમી દેવું પડે, ત્યારે એ ગુરુની કૃપા આપણા ઉપર ઉતરતી હોય છે. અને જ્યારે ગુરુની કૃપા થાય તો ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. સારંગપુરમાં સંતોનું જે તાલીમ કેન્દ્ર ચાલે છે એનો આ મુદ્રા લેખ છે. વચ્ચે એક જ્ઞાન માટે દીવો છે, ઉપર નીચે આ મુદ્રા છે, જ્ઞાન ગુરુ કૃપા જ્ઞાન મૂલમ, ગુરુ કૃપા જ્ઞાન ફલમ. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો ગુરુની કૃપા. જ્ઞાન મળ્યા પછી, જ્ઞાન પ્રાપ્ત થયા પછીનું ફળ શું? ગુરુ કૃપા. એમ આપણા વિશેષ ને વિશેષ આપણે હેત થાય, આત્મબુદ્ધિ થાય, આપણે જોડાઈ શકીએ, એમનું સ્વરૂપ ઓળખાય, એના માટે આપણે એક શ્લોકના આધારે એમના પ્રસંગો જોવાના છે. એ જે શ્લોક છે તમેવ માતા, એનું પહેલાં આપણે સૌ સમૂહમાં સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે ગાન કરીશું.

ત્વમેવ માતા. આજથી આપણે આ પ્રકરણ શરૂ કરીએ છીએ. સ્વામીશ્રી આપણી માતા છે. કેવી રીતે આપણી માતા છે? સ્વામીશ્રી યથાર્થ સ્વરૂપમાં આપણી માતા છે એ યથાર્થ સમજવા માટે પહેલાં આપણે માતાને યથાર્થ સમજીએ. માતા કોણ છે, શું છે, એનો મહિમા શું છે? એક ટૂંકી ભૂમિકા પૂર્વભૂમિકા રૂપે આજે થોડોક એનો પ્રારંભ કરીએ. એક યહૂદી કહેવત છે કે ઈશ્વર દરેક સ્થાને પહોંચી નથી શકતા, એટલા માટે માતાનું સર્જન કર્યું છે. ભગવાન ઈચ્છે છે કે મારા દરેકે દરેક સંતાનને હું પ્રેમ પહોંચાડું. આમ તો ભગવાન તો સર્વવ્યાપક છે, આપણે બધાના અંતર્યામી છે, પણ એક ભાવના છે કે માતા છે પોતે વાત્સલ્ય મૂર્તિ છે, પ્રેમ સ્વરૂપ છે, એટલે ભગવાનનું પ્રતિનિધિત્વ બજાવે છે, ભગવાનનું કાર્ય આ લોકમાં કરે છે. દરેકે દરેક બાળકને ભગવાનનો પ્રેમ, શુદ્ધ પવિત્ર પ્રેમ પહોંચાડે છે. બોટાદકર આપણા બહુ જ પ્રસિદ્ધ ગુજરાતના કવિ, એમને પણ આ જ ભાવ એમના પ્રસિદ્ધ પદમાં બધા જાણો છો, કદાચ પાઠ્યપુસ્તકમાં પણ આવી ગયો હશે. શું કહે છે? માતા માટે પ્રભુના એમ એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગતથી જુદી રે એની જાત રે, જનની જનની સખી નહીં, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એ કહે છે કે માતા કેવા છે, પ્રભુના એ પ્રેમના પૂતળી છે, મૂર્તિમાન સ્વરૂપ છે. એ આ જગતમાં જે પણ કંઈ તમને પ્રેમ જોવા મળે છે એની જુદી ભાત છે, એટલા માટે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એની જોડ એ અનુપમ છે. માતાનો પ્રેમ એ કોઈની સાથે સરખાવી શકાતો નથી. માં શબ્દ જ એવો છે, માં આપણો મોઢું ખુલી જાય, મોઢું ખુલી જાય, સાથે હૈયું પણ ખુલી જાય છે. એક સાથે કેટકેટલી સ્મૃતિઓ આપણા હૃદયમાં ધસી આવે છે જ્યારે આપણે માં શબ્દ બોલે છે. તારે એક ખાસિયત છે, એ મકારથી શરૂ થશે. સંસ્કૃતમાં તો છે જ માતા, ગુજરાતીમાં પણ જેટલા કંઈ શબ્દો આપણને જોવા મળે છે, માં છે, માતા છે, માડી છે, માવડી છે, માતુશ્રી છે, માવલડી, આ બધા જે સાહિત્યિક પદોમાં આપણે શબ્દ જોવા મળે છે એટલે મકારથી શરૂ થાય છે. મરાઠીમાં પણ એવો એક શબ્દ છે, એના માટે માવલી. ઇંગ્લિશમાં શબ્દ છે મધર, અથવા તો મમ્મી, અથવા તો મોમ અમેરિકામાં કહે છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ ભાષામાં માતર કહે છે, જર્મનમાં પણ માતર કહે છે, ચાઇનીઝમાં માસિલ કહે છે, મામા કહે છે. દરેકે દરેક ભાષામાં, ઘણી ખરી ભાષામાં માતા માટે જે શબ્દ છે એ મકારથી શરૂ થાય છે. સાહિત્યકારો કહે છે કે મકાર શેનો છે, એ મમતાનો મકાર છે. માં જે શબ્દ, એનો જે અર્થ, એ કંઈ જોડણી કોષમાં આપણે એમ નથી મળતો, એ જ્યારે આપણા જીવનકોષમાં આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે એનો અર્થ આપણે પ્રાપ્ત થાય છે. માતાનો જે મહિમા છે એ માં એક શબ્દમાંથી આપણે પ્રાપ્ત થઈ જાય છે. દુલાભાઈ કાક બહુ જ આપણા એક મૂર્ધન્ય સાહિત્યકાર થઈ ગયા. એમની એક નાની વાર્તા છે કે જ્યારે પોતે એમના માતુશ્રી એ જ્યારે ગુજરી ગયા ત્યારે પોતે એ વખતે હાજર નહોતા ઘરમાં, પણ જ્યારે સમાચાર મળ્યા કે માં પોતે ગુજરી ગયા છે, અવસાન થયું છે, તાબડતોડ ઘરે આવી જાય છે. અને એ વખતે એના માતાનો જે મૃતદેહ છે ત્યાં જ એના ઉપર માથું નમાવી અને જે વિલાપ કરે છે એ વિલાપમાંથી પ્રગટ થાય છે એમનું જે આર્તનાદ, એ માના દોહા. દુલાભાઈ કાકના બહુ જ પ્રસિદ્ધ દોહા છે. માના જે દોહા છે એમાં પ્રથમ પંક્તિમાં પોતે લખે છે કે આખરે એક જાતા, આખરે એક જાતા આખર એટલે શબ્દ અક્ષર. એ પોતાની જાતને કહે છે કે હે કાગળ, તું કવિ છે ને, તને કદાચ કરોડો અક્ષર તને તું બોલતા શીખી ગયો, પણ આખરે એક ન જાતા જો એક શબ્દ તને બોલતા ના આવડ્યો, કેવો માં, તો એનો અર્થ શું? બધું જ વ્યર્થ છે. પણ જ્યારે તું માં બોલતા શીખીશ ખરાખર ખરેખરા અર્થમાં, ત્યારે ટાઢક વડે કોઠા ટાઢક થાય, એટલે કે એને ત્રિવિધ તાપ એને શમી જાય છે. આ દુલાભાઈ કાગ લખે છે. આગળ કહે છે કે મોઢું બોલે મોઢે બોલું માં સાચે નાનપ સાંભળે.

ત્યારે મોટપની મજા મને કડવી લાગે કાગડા, મોટપની મજા મને કડવી લાગે. મામા મા શબ્દમાં જ એવું દૈવત છે કે યાદ આવતા આપણી આપ સૌને બધાને તમારી માતૃશ્રીની પણ સ્મૃતિ થઈ આવશે. કારણ કે એમાં એક ચમત્કાર રહેલો છે. હરીન્દ્ર દવે પણ એક બહુ સારા મોટા સાહિત્યકાર થઈ ગયા. એમને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે, એક કલ્પના કરીશ કે દુનિયામાં સર્વપ્રથમવાર માં એ ક્યારે બોલાવ્યું હશે. પ્રશ્ન સુંદર છે ને. જગતમાં પહેલી વાર માં ક્યારે, એનું ઉચ્ચારણ ક્યારે થયું હશે. પછી કહે છે કે આવો કઈ પ્રશ્ન કહેવાય કે કોઈ કદાચ પૂછે કે જગતમાં પહેલી વાર સ્મિત સ્માઇલ ક્યારે પ્રગટ થયું, દુનિયામાં પહેલી વાર આંસુના ટીપું ક્યારે ટપક્યું, પહેલી વાર પુષ્પ ક્યારે ખીલ્યું, આ પૃથ્વી પર સર્વપ્રથમ સૂર્યોદય ક્યારે થયો. આનો કોઈ જવાબ છે? કોઈ જવાબ નથી. એ શાશ્વત છે. એમ માં એ પણ શાશ્વત છે. માતૃભાવના શાશ્વત છે, એ પ્રાચીન છે. અને જે પ્રાચીન હોય, જે પવિત્ર હોય અને જે પૂજનીય હોય એ તીર્થ બની જાય છે. તીર્થ એટલે શું? જે પ્રાચીન હોય, પવિત્ર હોય અને પૂજનીય હોય. માતા માટે કહેવાય છે માતા એ પોતે શબ્દ તીર્થ છે. શબ્દના આકારમાં પોતે તીર્થ છે. માતા સ્વયં મહાતીર્થ છે. રમણલાલ સોની કરીને એક સારા ગુજરાતના સાહિત્ય રસિક હતા, એમને માતા વિશે ઘણું સંકલન કર્યું છે અને એક પુસ્તક બહાર પડ્યું છે. એનું શીર્ષક આ જ છે, માતા મહાતીર્થ. એમાં પ્રસ્તાવનામાં એક પ્રસિદ્ધ વાર્તા લખી છે, આપણે એને સાંભળીએ. આપ બધા સૌ જાણો છો, પણ એનો સેજ છેલ્લે ટ્વિસ્ટ આપે છે કે શિવ અને પાર્વતીના બે પુત્ર, એક ગણેશ અને કાર્તિકેય. મોટા થાય છે છોકરાઓ બે, એટલે સ્વાભાવિક રીતે માતા પિતાને ચિંતા થાય છે. શની કે મને પરણાવશું ક્યારે, કંઈક બરાબર સારું આપણે સત્પાત્ર આપણે એના માટે ગોતીએ. મોટા થાય છે એટલે હવે એ લોકો શોધમાં નીકળે છે. બે છોકરી, બે કન્યા ઉપર એ લોકોની દ્રષ્ટિ પડે છે, રિદ્ધિ અને સિદ્ધિ. પછી બે કન્યાને આ બે છોકરાઓની સમક્ષ લાવે છે. અને પછી ગણપતિ, ગણેશ અને કાર્તિકેયને કહે છે કે હવે તમે, ગણેશને કહે છે કે તમે આમાં એકમાંથી પસંદ કરો. ગણેશ કહે છે મને બે ફાવશે. કેમ નહીં બેટા, તારે એમ બેમાંથી એક પસંદ કરવાની છે. કાર્તિકે કે મને પણ બે જોઈએ. પછી પાર્વતીજીને થાય છે કે આમાં તો મેળ નહીં પડે, આ રિદ્ધિની સિદ્ધિ છે ને છૂટી નહીં પડે, એક જ ઘરમાં જશે. આપણે જોઈએ છે ને, જ્યાં રિદ્ધિ હોય ત્યાં સિદ્ધિ હોય, સિદ્ધિ હોય ત્યાં રિદ્ધિ હોય. કે હવે કરવું શું? બે તેજસ્વી હતા, પરાક્રમી હતા. પાર્વતીજી કહે છે કે હવે આ રિદ્ધિને સિદ્ધિ વરવા માટે હવે તમારે પરાક્રમની પરીક્ષા કરવામાં આવશે. કાર્તિકે તો બહુ બાહોશ હતો, એને પરાક્રમ ઉપરનો વિશ્વાસ હતો કે માં મંજૂર, તમે જે પરીક્ષા, જે કસોટી એ તમે અમને ચડાવો એના માટે તૈયાર છે. પાર્વતી સમજાવે છે કે આ પૃથ્વી સ્વયં એક તીર્થ છે, તો જે આ પૃથ્વીની પહેલી પ્રદક્ષિણા કરીને પાછા અહીંયા આવે અને પરાક્રમ બરાબર બતાવી પડે એને આ રિદ્ધિની સિદ્ધિ વર્ષે. મંજૂર. અને કાર્તિકનું વાહન શું કહેવાય છે? મોર, મયુર. એટલે મોરને બોલાવે છે અને બરાબર ચડી જાય છે. કેક મારી અને ભાઈ ઉપડ્યા, જેમ સ્કૂટરને કેક મારે ને, અને બરાબર ફૂલ જોશમાં એ પોતે જાય છે. ને આ બાજુ ગણપતિ જ ઊભા છે. પાર્વતી કહે છે કે, પાર્વતીને થાય છે કંઈક તો સ્થૂળ શરીર અને એનું વાહન કેવું છે? ઉંદર. પહેલાંની તો મોટી આમ CBZ અને ફિયારો અને વિક્ટર અને પલ્સર જે આમ જોરદારની બાઇક છે. આની તો બિચારીની પેલું કાઇનેટિક હોન્ડા જેવું પણ નથી ને. કરશું શું આ કરશે શું? એટલે ગણપતિ ઉપર દયા આવી કે બેટા તું પ્રયત્ન તો કર, જા તો ખરા, આમ થોડાક ડગલા તો માન. કે માતા મને એનો પ્રશ્ન જરાય નથી, હું એ વિચારું છું. આપે કીધું કે પૃથ્વી સ્વયં એક તીર્થ છે, પણ આપણા શાસ્ત્ર એવું કહે છે કે પૃથ્વી ભલે તીર્થ હોય પણ માતા એ મહાતીર્થ છે. એ વાત સાચી કે નહીં? કે વાત સાચી ને? તો આપ બિરાજો. શંકર અને પાર્વતીને એક આસન ઉપર સ્થિત કરે છે, એમનો વંદન કરે છે, આશીર્વાદ લે છે, ત્રણ પ્રદક્ષિણા ફરે છે. પછી શંકર ભગવાનને કહે છે કે આપ વચનબદ્ધ થયા છો. તમે કીધું હતું કે પૃથ્વી એક તીર્થ છે, એની જેની પ્રદક્ષિણા કરશે ને એમ જીદ્દી સીધી વર્ષે. મેં તો માતાની પ્રદક્ષિણા કરીશ, માતા મહાતીર્થ છે, તીર્થોત્તમા છે, એક નહીં મેં ત્રણ પ્રદક્ષિણા કરી છે. બોલો હવે રિદ્ધિ અને સિદ્ધિ કોને વર્ષે? શંકર તો
આશુતોષ હતા, તથાસ્તુ કહેને કે જા લઈ જા તું. અને આ ભાઈ તો લઈ જાય છે, અને એ વખતે કાર્તિક પાછા આવે છે, પણ કાર્તિક માટે કંઈ રહેવું નથી, કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. એમ ત્યાં સાહિત્યકારો સમજાવે છે કે જે માતાના આશીર્વાદ લે છે, એટલે કે માતાને મહાતીર્થ માને છે, એને રિદ્ધિ અને સિદ્ધિ વળે છે. માતા ફક્ત મહાતીર્થ નહીં, સ્વર્ગ સમાન કહેવાય છે. સ્વર્ગ સમાન સંસ્કૃતમાં સુંદર એક સુભાષિત છે. એક ભાઈ એક નાના બાળકને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? કે કુત્રા હો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસી ચેત શૃણુ. હે ભાઈ, તું એવું પૂછે છે કે કુત્રા હો વર્તતે સ્વર્ગ ઇતિ પૃચ્છસી ચેત શૃણુ. તેવું પૂછે છે કે આ સ્વર્ગ ક્યાં છે? તો સાંભળ, હું તને બતાવું. શૃણુ, સત્વત માતૃ પાદમ ભુજ સન્નિધિ ગોચર. કે તું સ્વર્ગ ક્યાં છે એવું તું પૂછે છે ને, પણ તું આંખ ખોલ, તારા માતાના ચરણ કમળમાં જ સ્વર્ગ સમાયેલું છે. એક યુવાન હતો, એને સૈનિક થવું હતું, એટલે ભગવાન પાસે જઈશ કે પ્રભુ મારે સૈનિક બનવું છે. કેમ કે વાહ બહુ સરસ, કે દેશની સેવા થાય, આ તો બહુ મોટી સેવા કહેવાય. પણ કે તારા ઘરમાં કેટલા સભ્યો? કે ભગવાન, અમે બે જ જણ, હું ને મારી માં, બસ હું ને બાજ બે જ જણા છે. કે તો પછી તું સૈન્યમાં જોડાઈશ તો પછી માની સેવા કોણ કરશે? કે ભગવાન તમે છો ને, કે એમ નહીં પણ કોઈ પ્રત્યક્ષ હાજર હોવું જોઈએ ને. કે તો હવે છે, હવે પણ મારે તો દેશની સેવા કરવી છે ને. પણ તારે દેશની સેવા કેમ કરવી છે? કેમ, દેશ જેવી કોઈ મોટી સેવા નહીં, પણ કેમ દેશની સેવા કરવી? કે એમાં શહીદ થઈશ. કે શહીદ કેમ થાવ તારે? કે મારે સ્વર્ગમાં જવું છે. કે અરે ભલા માણસ, તું મરીને સ્વર્ગમાં જવા માટે પ્રયત્ન કરે છે? તારી માતા જ સ્વર્ગ છે. સ્વર્ગ સ્વર્ગ શું કરે છે? માતાની સેવા કરીશ એમાં જ તારું સ્વર્ગ સમાયેલું છે. આ વાર્તા છે. પણ વ્યાસજી કહે છે કે માતા તો સ્વર્ગથી અધિક છે. રામાયણમાં વાત આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાન લંકામાંથી પાછા પુષ્પક વિમાનમાં અયોધ્યા તરફ આવી રહ્યા છે, અને અયોધ્યા ઉપરથી જ્યારે એમનું વિમાન જઈ રહ્યું છે, અંતરમાં રોમાંચ થાય છે કે આ મારી જન્મભૂમિ, એ માતૃભૂમિનો હું સ્પર્શ કરીશ, મારા જે માતા કૌશલ્યા એનું ચરણ સ્પર્શ કરીશ. એ જે રોમાંચમાં પોતે બોલે છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. જનની એટલે કે માતા, અને જન્મભૂમિ એટલે કે માતૃભૂમિ, એ તો સ્વર્ગાત અપી ગરીયસી, સ્વર્ગ કરતાં પણ વધારે ગૌરવશાળીની છે આ માતાનો મહિમા છે. રવીન્દ્રનાથ ટાગોરની પણ એક આના જ સંદર્ભમાં એક વાર્તા છે, સ્વર્ગથી વિદાય. રવીન્દ્રનાથ ટાગોર આપણે જાણીએ છીએ ભારતનો બહુ જ એક વરિષ્ઠ કવિ થઈ ગયા. 1913 સાલમાં પોતે નોબેલ પ્રાઇઝ વિજેતા થયા હતા. ફર્સ્ટ નોન યુરોપિયન એવર ટુ વિન ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. આ રવીન્દ્રનાથ ટાગોર એક નાની વાર્તા લખી છે, સ્વર્ગથી વિદાય. બહુ ટચુકડી વાર્તા છે, સ્વર્ગથી વિદાય. બે ભાવ બતાવે છે, જે સ્વર્ગમાં જે લાગણીહીનતા છે અને મૃત્યુ લોકો પર જે લાગણી સભરતા છે, એમાં એક ભાઈ એનો પુણ્યનો સ્ટોક ખલાસ થઈ જાય છે, એટલે સ્વર્ગમાંથી હવે પાછા આવે છે. હવે એ ભાઈની વિદાય વખતે એને જે અનુભવ થાય છે, લખે છે કે એ પોતે વિદાય લે છે, પણ બીજા જે દેવતાઓ છે ને, આજુ બધા જે માણસો છે સ્વર્ગમાં જે સુખ ભોગવે છે, એટલા બધા લોકો ભોગ વૈભવ વિલાસમાં લોકો આમ રચ્યા પચ્યા, સુરાપાનમાં મત છે, એકદમ એ લોકો ગુલતાન છે, નાચગાનમાં ખાવા પીવામાં કોઈને કંઈ પડી જ નથી, કોણ આવે છે કોણ જાય છે, એકદમ નિષ્ઠુર થઈ ગયા છે બધા. ને એ વખતે પેલો માણસને એમ ભાન થાય છે કે સ્વર્ગ તો આવું છે. એ વખતે સ્વર્ગવાસીઓને ફટકારે છે કે તમે સ્વર્ગ સ્વર્ગ કરો છો ને, જાઓ, તમારું સ્વર્ગમાં નથી જોતું. એના કરતા, આ સ્વર્ગ કરતા તો મારું માતૃભૂમિ એ શ્રેષ્ઠ છે. કેમ કે તમારા સ્વર્ગમાં ભલે અમૃતની નદીઓ વહેતી હોય, અમારા મૃત્યુલોકમાં માતાની આંસુઓની એ નદીઓ વહેતી હોય છે, ત્યાં લાગણી છે.

આટલા મોટી સેવા છે એ માતા પોતાને શિરે ધારે છે. એવું કહેવાય છે કે મેન ઇઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન, માનવ એ પ્રભુના સૃષ્ટિનો શિરતાજ છે. માણસ જ્યારે પ્રગટ થાય છે, માણસ એક જન્મે છે, કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે. આપણા ભારતમાં ને વિશ્વમાં બધે જ એ રોજબરોજનો એક વ્યવહાર બની ગયો છે, એટલે આપણે બહુ મહિમા રહેતો નથી. પણ કદાચ એક જ બાળક વર્ષમાં એક જ વાર જન્મતો હોય તો કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના કહેવાય. કહો, એક મનુષ્યમાંથી એક મનુષ્ય નાનું પ્રગટ થાય છે. મહારાજે જે વાત કરી કે માણસમાંથી માણસ, કીડીમાંથી કીડી, પશુમાંથી પશુ, આ ભગવાનનો એક ચમત્કાર છે. આપણે ક્યારેક જેને બાળકનો જન્મ થાય, બીજી સુંદર એક કહેવત છે કે પ્રભુ એ બાળક છે, પ્રભુનો દૂત છે. જ્યાં સુધી ભગવાન આ પૃથ્વી પર બાળક મોકલતા રહેશે ત્યાં સુધી સમજો કે ભગવાનને આપણા ઉપરથી હજી આશા ઉઠી નથી ગઈ, હજી વિશ્વાસ છે આપણા ઉપર. કારણ કે એ પોતાનું એક પ્રતિનિધિ, એક નાનું સ્વરૂપ મોકલે છે અને એ સેવા માતાને સોંપે છે. કેટલી મહાન સેવા છે! માતા બનવું સહેલું નથી. આ ભગવાનની જે સેવાનો પાત્ર પોતે બન્યા છે, જીવનદાત્રી છે, જીવનદાતા છે, જીવન સ્ત્રોત છે. આ જે મોટી સેવા ભગવાનની મળી છે એટલા માટે માતાનો મહિમા છે. એટલે આ પ્રથમ આપણે લક્ષણ જોઈએ છે. માતા કોણ છે? જીવનદાત્રી, જે જીવન આપે, જન્મ આપે, એને માતા કહેવાય. હવે આપણે સ્વામી ઉપર આવીએ છીએ. સ્વામી આપણા જીવન માટે, આપણા સૌ માટે કેવી રીતે જીવનદાતા છે? બે રીતે આપણે સમજશું, એક સ્થૂળ રીતે અને એક સૂક્ષ્મ રીતે. પહેલા સ્થૂળ રીતે, સ્વામી બાપાએ સ્થૂળ રીતે પણ કેટલા બધા હરિભક્તોમાં જીવન આપ્યું છે, જીવન દાન આપ્યું છે. લિટરલી એવા તો કેટલાય પ્રસંગો આપણે જાણીએ છીએ, અથવા આપણે રિપોર્ટમાં પણ સાંભળ્યા છે, વાંચ્યા છે. એનું પાછળથી શું થયું આપણે કદાચ ખ્યાલ નથી આવતો, પણ જ્યારે જ્યારે સ્વામી બાપાને કંઈક સંકલ્પ થાય અથવા તો કંઈક વૃક્ષનું કંઈક છેદન કરવાનું થાય, વૃક્ષ બીજેથી અહીંથી કાઢીને બીજે કંઈ રોપવાનું આવે, ત્યારે સ્વામી બાપાને એક વિધિ છે, યોગ્યપતિ પહેલેથી ચાલી આવે છે, શાસ્ત્રીમાના વખતમાં પણ આવું થતું. વૃક્ષને જ્યારે બાપા કાપે છે ત્યારે પહેલાં શું કરે છે ને, વર્તમાન ધરાવે છે. બાપા જાણે છે કે આમાં પણ એક પ્રાણ છે, જીવ છે, એને વર્તમાન ધરાવે છે. ક્યારેક તો કંઠી પણ પહેરાવે છે. એ વખતે સ્વામી પૂછે છે, સારંગપુરમાં જ જ્યારે બાંધકામ થોડુંક નવું થવાનું હતું, નવા હવેલીનું અને સર્વસ્વનું, એ વખતે જ્યારે ઝાડ કાપવામાં આવ્યા ત્યારે પણ આવી જ ઘટના થઈ. સ્વામીએ પૂછ્યું કે આ બે જીવ છે આપણે ક્યાં મોકલશું? એટલે કે સંતો પચંદર સંતોને પૂછ્યું કે જે પણ આપણે નિસંતાન કોઈ હરિભક્ત હોય એના તમે નામ બોલો, તો એ પ્રમાણે આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે એ જીવ હરિભક્તના ઘરે જન્મ લે મુક્ત તરીકે અને સત્સંગમાં એ જન્મ ધારણ કરે. સ્વામી બાપાની આ ભાવના છે. આવતા કેટલાય પ્રસંગો આપણે, તમે કદાચ જાણતો હશો વધારે, આપણે જોવા મળે કે સ્વામી બાપા આ અર્થમાં પણ જીવનદાતા છે. એક પ્રસંગ તો બહુ જ પ્રસિદ્ધ છે, આપણા લાલજી શેઠનો, ભરૂચના. વર્ષોથી જ્યારે મંદિર થયું, પહેલાં તો બહુ પહેલાંનો પ્રસંગ છે, વર્ષો પહેલાંનો પ્રસંગ છે, સ્વામી બાપા ત્યાં સદગુરુ સંતો મહાનસ્વામી ડૉક્ટર સ્વામી કોઈ પણ ત્યાં આવતું, ભરૂચમાં એકમાત્ર આશ્રય સ્થાન હતું લાલજી શેઠનું ઘર. એકવાર એવું બને છે કે સ્વામી ત્યાં આવ્યા છે, સત્સંગની બધી ત્યાં પ્રવૃત્તિઓ થઈ, સભા થઈ, અને જ્યારે બાપા વિદાય લેવાના હોય છે ઘરમાંથી, ત્યારે શેઠ કંઈક આગા પાછા થયા. બાપાને કંઈક કામ થયું પડ્યું હશે, એટલે સંતોને પૂછ્યું, કંઈક કાર્યકરને પૂછ્યું કે તપાસ કરો, કંઈક છે કોઈ બીજો પુરુષ કંઈક ઘરનો? એટલે આ કાર્યકર અંદર જાય છે, હરિભક્ત તો અંદર તો સ્ત્રીઓ જ હતા, બે દીકરીઓ હતી. એટલે બહાર આવે છે કે સ્વામી તેમને તો બે દીકરી જ છે, ત્યાં અંદર બીજું કોઈ પુરુષ નથી. એવામાં લાલજી શેઠ આવી જાય છે અને સ્વામી કહે કે શેઠ તમારે કોઈ પુત્ર નથી ને, બે દીકરી જ છે ને? કે હા સ્વામી, એમને કોઈ દીકરો નથી, બે દીકરી છે. અમે કે બોલે બાપા ક્યાંય બોલતા નથી, આગળ કંઈ સ્પષ્ટતા કરતા નથી, કશું જ નહીં. એનો ઘટસ્ફોટ 7 વર્ષ પછી થાય છે. 7 વર્ષ પછી હું ધારું છું પ્રમાણે સ્વામી બાપા બોચાસનમાં હતા. 7 વર્ષ પછી બોચાસનમાં લાલજી શેઠ એમના નવજાત શિશુ બાળક લઈને બાપા પાસે આવે છે. બાપા કે અમારો પુત્ર જન્મ થયો છે અમારા ઘરે મુક્તનો, એને તમે વર્તમાન ધરાવો. બાપા કે એમ, હવે એટલા બધા રાજી થઈ ગયા, જેમ પોતાના ઘરે કોઈ બાળકનો જન્મ કે થાય ને કેવો આનંદ થાય. બાપા કે એમ દીકરો આવ્યો, મહારાજી કૃપા કરી કે વાહ. મહારાજ બાપા ત્યાં વર્તમાન ધરાવે છે. પછી લાલજી શેઠને કહે છે કે શેઠ, આજે તમે મારી એક માળા ઓછી કરી. લાલજી શેઠને સમજાવ્યું કે કેમ એક માળા ઓછી મેં કરી?

બાપા કહે કે મને ખબર પડી કે તમારા ઘરે કોઈ પુત્રનો જન્મ નથી થયો, ત્યારથી હું તમારા માટે રોજ પૂજામાં એક માળા કરતો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પોતાની પૂજામાં 7 વર્ષ સુધી એક હરિભક્તના ઘરે પુત્રનો જન્મ થાય એના માટે માળા કરતા હતા. કેટલું અનુસંધાન! આપણે અક્ષરધામ માટે તો 2 માળા કરીએ છીએ. આપણે કહેવાય માર્ચ પછી તો બંધ જ છે ને. હવે તો આપણે નિશ્ચિત છે કે માર્ચની 13મી તારીખ ઉદઘાટન થાય પછી પૂરી. આપણે 5 માળા કરતા હોય અને એમાં 40% વધારો થાય એટલે કેટલું ભારે પડે. સ્વામી આપણને નિશ્ચિત નહોતું. કેટલી શ્રદ્ધા! અને માતા કહેવાય કે નહીં, બાળકનો જન્મ સ્વામી આપણને કૃપાથી જ થયો, આ આશીર્વાદથી જ થયો. એ બાપા પણ આપણા માટે એક માતા છે. આ તો જન્મથી એનો બાપાએ જીવન આપ્યું. એવું પણ બને છે ક્યારેક કે મોટી ઉંમર થયા પછી પણ જીવનદાન આપે છે. એક પ્રસંગ એવો આપણે સાંભળ્યો છે, જબલપુરના આપણા હરીશભાઈ, એમના રસિકભાઈ, એમના રસિકભાઈના પોતે પિતાશ્રી રસિકભાઈ, આપણા આખું કુટુંબ બહુ જ સન્નિષ્ઠ જબલપુરના આખો સત્સંગ મંડળમાં પોતે આગેવાન છે. એ હરીશભાઈ પોતાનો પ્રસંગ કીધેલો, 1976નો પ્રસંગ છે. 1976નો કંઈ કામ પ્રસંગે બોમ્બે એમને જવાનું થયું અને અચાનક એમને હૃદયમાં કંઈક દુખાવો પડ્યો. પેલા તો બહુ ગણકાર્યું ને કે હશે કંઈક, હવે આમ થાક હશે કે વાયુનો કંઈક પ્રકોપ થયો છે. એટલે બહુ કંઈ ધ્યાન ના દીધું, પછી પણ એ દુખાવો વધવા લાગ્યો. એટલે પછી ત્યાં કંઈક દવાખાનામાં દાખલ થયા અને હોસ્પિટલના જે પેલા ડૉક્ટરો હતા એટલે એકદમ સાવચેત થઈ ગયા કે સાહેબ, તમારે છે ને એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં તમે આવ્યા છો, તમારો અત્યારે હાર્ટ એટેક આવવાની અણી ઉપર છે, તમારે અત્યારે ને અત્યારે જ હોસ્પિટલમાં દાખલ થઈ જવું પડશે અને તમારે કાલે જ અમે ઓપરેશન કરશું. તમારું હાર્ટ બહુ જ એકદમ ડેન્જરસ જોખમમાં તમારું અત્યારે પરિસ્થિતિ છે. કે ઓપરેશન કાલે? કે હા કાલે જ, તમને અહીંયાથી જરાય અમે આગળ પાછળ નહીં થવા દે. એટલે કેવું ના ચાલે કે કેમ? કે મારે પહેલાં મારા ગુરુને પૂછવું પડે. પણ કે તમને તો આ તમને ખબર પડે છે કે આ જીવન મરણનો આ પ્રસંગ છે અત્યારે, તમને આમ કંઈક થઈ જશે ગમે ત્યારે કંઈ ખબર ના પડે. કે જો મારા ગુરુની આજ્ઞા સિવાય છીક પણ ખાતો નથી, એટલે મારે ઓપરેશન આવું મોટું ઓપરેશન કરવાનું હોય તો મારે ગુરુને પૂછવું જ પડે. પણ કે તમને અમે આ દવાખાનામાં વિદાય રજા ના આપીએ, રજા ના આપે તો હું હાલો ચાલો ને. પણ કે તમને કંઈ થશે તો કે ચિંતા ના કરતા, તમને કોઈ કેસનું તમારે પર કંઈ કેસ નહીં કરું, જવાબદારી બધી મારી છે. આ હરીશભાઈ તો નીકળ્યા. બનતા જોગ એવું બને છે કે સ્વામી બાબા પોતે મહારાષ્ટ્રમાં જતા, અકોલા હતા. હરીશભાઈ આમ શોધતા શોધતા જે હરિભક્તના ઘરે સ્વામી પણ ઉતાર હતો ત્યાં પહોંચે છે. એ જ વખતે સ્વામીશ્રી હરિભક્તની મુલાકાત આપી રહ્યા છે. સ્વામી બાપાના તે મુલાકાત કક્ષમાં જાય છે અને એકદમ ખૂણામાં ઊભા રહે છે. હરિભક્તોનો આખી જે લાઈન ચાલુ હતી, સ્વામી પણ દ્રષ્ટિ પડે છે કે હરીશભાઈ આવ્યા છે. સ્વામી આંખથી મળી લીધું પણ હરીશભાઈ નજીક ના આવ્યા. હરિભક્તો બધા જ આમ સંતોષપૂર્વક બાપાની મુલાકાત લઈને બહાર વિદાય થાય છે ત્યારે બાપા નજીક બોલાવે કે આવો હરીશભાઈ આવો, શું હોય અત્યારે કંઈક કામ પ્રસંગે આવ્યા છો એમ બધી પૂછપરછ કરી. હરીશભાઈ વાત કરી કે સ્વામી, હું હમણાં જ મુંબઈથી આવું છું અને આવી રીતે ડૉક્ટર મને કહેવડાવ્યું છે કે તમારે તાત્કાલિક હાર્ટ ઓપરેશન કરવું પડશે, તો હવે કહ્યું કે નહીં પૂછવા માટે આવ્યો છું? આવું બાપાને હવે પૂછે છે. બાપાને પૂછે છે પણ બાપા જવાબ નથી આપતા. બાપા આમ તેમ જોયા કરે છે. આમથી કે બાપા ડાફોડી મારે છે, શું કરે છે? બાપા જે રૂમમાં જે પણ કંઈ સંતો હતા ને એની સામે જોતા હતા. પછી બાપાએ ગણતરી માંડી. બાપા કે 1, 2, 3, 4, 5 એમ જેટલા કંઈ સંતો હતા ને એ બધાને એક એક પછી ગણે. 14 સંતો હતા. બાપા કે 1, 2, 3, 12, 13, 14, 15 પોતે 15મા. બાપા હરીશભાઈને શું કહે છે? હરીશભાઈ જાઓ, અમે 15 જણા છે, બધા તમને 1-1 વર્ષનું આયુષ્ય આપે છે, ઓપરેશનની કાંઈ જરૂર નથી. સ્વામી બાપાએ 15 વર્ષનું જીવનદાન હરીશભાઈને આપ્યું એ તારીખ હરીશભાઈએ ખાસ યાદ રાખેલી અને એમની ડાયરીમાં રોજ અમે દર વર્ષે જ્યારે એ તારીખ આવે ત્યારે નોંધે કે જે બાપાનું આપેલું 1 વર્ષ પૂરું થયું, આજે 2 વર્ષ પૂરા થયા, આજે 3 વર્ષ પૂરા થયા, 4 વર્ષ પૂરા થયા. આ પ્રસંગ કઈ સાલનો હતો? 76નો. આપણે થાય ને કે 91માં શું થયું? 91માં હરીશભાઈ CFI માટે લાભ લેવા માટે ગયા અમેરિકા. તે અમેરિકાનો બધો જ ઉત્સવનો લાભ લીધો, સમાગમ કર્યો, બધું ફર્યા, ખૂબ આનંદ કર્યો. પાછા આવે છે અને મનમાં અનુસંધાન હતું કે સ્વામી બાપુના 15મું વર્ષ ચાલે છે. એ આવે છે જબલપુર અને પોતાના વેવાઈને બોલાવી લે છે, પોતાના જમાઈને બોલાવી લે છે, પોતાના દીકરા દીકરી બધાને બોલાવી લે છે. બધું જ એમનું જે ઘરનું જે કંઈ જે બધા પેપર્સ ડોક્યુમેન્ટ્સ છે, જે પણ કંઈ વિલ કરવાની હોય છે, બધી સોંપણી કરવાની, બધું જ વાઇન્ડ અપ કરી અને એકદમ સંતોષનો એક શ્વાસ લે છે.
ત્યારે પછી કંઈક એમને ટ્રેનમાં કંઈક જાઉન થાય છે બીજે, અને ટ્રેનમાં જ એમનો અવસાન ધામમાં પોતે ગયા. એ વખતે એમના આજુબાજુ નોંધે છે, એ જ દિવસ હતો, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, યાદ નથી, એ જ દિવસ હતો, એના આજુબાજુના જ બે દિવસોમાં એ ધામમાં ગયા, જે દિવસે બાપા એમને 15 વર્ષનું આયુષ્ય આપેલું. 76 થી 91 સ્વામી બાપાના જીવન ઉપર પોતે જીવતા હતા. આ સ્વામી બાપા આપણા માટે જીવનદાતા છે. આ તો સ્થૂળ પ્રસંગો આપણે જોયા, પણ હજી સૂક્ષ્મ પણ આપણે પ્રસંગો જોઈશું. સ્વામી બાપા આપણા માટે કેવી રીતે જીવનદાતા બન્યા છે. સ્વામી વાતમાં આવે છે કે આપણો આ જે દેહ છે એ બુંદ સૃષ્ટિનો બનેલો છે, એટલે કે જાણીએ છીએ એ બુંદમાંથી એ માણસનું આખું ડિવેલપમેન્ટ થાય છે સેલ્સ દ્વારા. પણ જ્યારે સત્પુરુષ પ્રાપ્ત થાય છે અને આપણે સત્સંગ અભિમુખ કરે છે, ભગવાનનું શરણ આપણે અપાવડાવે છે, ત્યારે નાદ સૃષ્ટિનો દેહ આપણો બંધાય છે, એટલે કે એક ચૈતન્ય બેહી દેહ આપણો બંધાય છે, એટલે કે આપણું જીવન આખું સત્સંગમય બને છે. સ્વામી બાપાના યોગમાં આવીને કેવા માણસોનું આવી રીતે પણ આખું જીવન પરિવર્તન થયું છે. જીવન પરિવર્તનના બીજા ઘણા બધા પ્રસંગો આપણે જોવાના છે, પણ અહીંયા સ્પેસિફિકલી આ સંદર્ભમાં કે સ્વામી બાપા જીવનદાતા છે એના એક બે પ્રસંગો આપણે જોઈએ. દિલ્હીમાં આપણો બહુ જ એક સંનિષ્ઠ કુટુંબ છે. હવે એ સંનિષ્ઠ કુટુંબમાં એક સભ્ય, એમના કોઈક શાળા હતા. હવે એ શાળા છે ને બહુ સારા નહોતા, એટલે કે ખાવા પીવામાં બધી રીતે બહુ જ પૂરા હતા. ખાવા માંસ દારૂ ચોરી ચોરી તો નહીં પણ આપણું શું કહેવાય, બધી રીતે પૂરા. હવે આ માણસ ને બહુ જ એકદમ પેલો પોતે શું કહેવાય રજોગુણી તામસી માણસ. હવે એના કોઈક ફ્રેન્ડે એને જ્યોતિષમાં બહુ જ આસ્થા, એટલે કોઈક જ્યોતિષ આવ્યા છે કોઈ સારા, એટલે આ ભાઈને સાથે લઈ જાય છે. અને આ પ્રસંગ સોરી 97 સાલનો છે, લગભગ 97 સાલનો. એ ભાઈ એના મિત્ર સાથે જ્યોતિષ પાસે લઈ જાય છે, પેલાના આગ્રહથી જાય, આને બહુ કઈ રસ નહીં. અને પેલો જ્યોતિષે ને એના એના હાથ બતાડે છે હસ્તરેખા, અને પેલા જ્યોતિષે આનું મૃત્યુનો વર્ષ નહીં મહિનો નહીં પણ તારીખ આપી દીધી, આ તારીખે તું મરી જવાનો છે. આ જ્યોતિષ આ પેલા સંનિષ્ઠ કાર્ય હરિભક્તના સારાને કહે છે કે આ દિવસે તારું મૃત્યુ નિશ્ચિત છે. અને ક્યારે? કોઈ પકાર નામના વ્યક્તિથી, જેનું નામ પકારથી શરૂ થાય છે, એ પકારાધીન વ્યક્તિને તારે મુલાકાત થશે અને ત્યાર પછી ટૂંક જ સમયમાં તારું તું મરી જઈશ. પેલા એ તો બહુ ધ્યાન ના દે કે આ તો હોતું હશે, આ હંબક છે, આ તો બધું આ બધા ગપગોડા છે, આ તો પેલા પૈસા કમાવાની બધી આખી બાબત છે. પણ દિવસ નજીક આવે ત્યારે અંદર તો ફાટે કે નહીં, પેલા થી કે આ તો ઠીક છે, આમ છે આમ છે, પોતાની જાતને સમજાવવા માટે એમ જસ્ટિફાય કરવા માંગે કે ના ના તું ખોટું આવે કે હોતું હશે કે આવું. પણ જેમ જેમ દિવસ નજીક આવું ને એને અંતરમાં કંઈક થાય કે હવે કંઈક થશે, એટલે બધી સાવચેતી લઈ લીધી. આમ વારથી ના બોલે પણ તંગડી ઊંચી ને ઊંચી કે બદલે ગાડીમાં ધ્યાન રાખ્યું, આમ કરું તેમ કરું નાવા ધોવામાં. એ જ દિવસે બનવા જો કે એવું બને છે કે સ્વામી બાપા દિલ્હીમાં હતા અને આ એમના જે બનાવી થાય ને શાળા બનાવી, એમને સાંઈ બાપાના દર્શન કરવા માટે બહુ કેટલા વખતથી આગ્રહ કરતા, પેલા ના જ પડે ના જ પડે ના જ પડે. આ દિવસે એમને હા પડાઈ ગઈ, ભગવાનનું કર્યું એવું, આ દિવસે હા પડાઈ ગઈ. અને એના સંબંધની સાથે બાપા પાસે આવે છે, બાપા પહેલો જ પ્રશ્ન પૂછે, કઈ વ્યસન છે? બાપાનો સ્ટાન્ડર્ડ પ્રશ્ન છે ને, કઈ વ્યસન છે? પેલા ભાઈથી ઉપર સામું જોવાયું નહીં, નીચે જોઈ લીધું કે સ્વામી કયું વ્યસન નથી, બધું જ છે. બાપા કે આજથી બધું બંધ. એક ઝાટકે એમનું દારૂ માંસ જે આપણે સિગરેટ બધું જ એક સાથે જતું રહ્યું. અને પછી એ બહાર આવે છે, એકદમ સ્ટ્રાઇક થાય છે. અને ત્યાં પછી પેલા સંબંધીને સંતોને વાત કરે છે કે પેલો જ્યોતિષ હતો ને એની વાત સાચી હતી, આ જ તારીખ મને નક્કી કરેલી કે આ તારીખે હું મરી જઈશ, એની વાત જરાય ખોટી નથી, મને પકારાદી નામના વ્યક્તિ મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ, અને મારું મૃત્યુ થઈ ગયું. કેવું મૃત્યુ? મારું જે પૂર્વ જીવન હતું, મારું જે ખરાબ જીવન હતું, એ સાવ હવે નષ્ટ થઈ ગયું, મરી ગયો. હવે આજથી મને નવું જીવન મળે છે, આજથી મારો માટે એક નવો જન્મ છે, મેં કંઠી ધારણ કરી છે, હવે આજથી નવો ગિલ્લી નવો દાવો. આ એક સૂક્ષ્મ જીવન છે ને. સ્વામી બાપાએ આપણે આ નવું જીવન આપ્યું છે. યોગેન્દ્ર સ્વામી લગભગ એમની કવિતા એક પર્થમાં લખ્યું છે કે જ્યારે આવા ગુરુમાં આપણે પરવાના થઈ જાય છે, પરવાના થઈ થઈને આપમાં હોમાઈ જવું, નવજીવન આપમાંથી કમાવો. આપણે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આવી રીતે સમર્પિત થયે છે, શરણાગત થયે છે,
એ આપને આવી રીતે આ કંઠી ધારણ કરીને ભગવાન આશ્રય કરાવીને

આપને એક નવું જીવન આપે છે. એક સાધુ એકવાર વાત કરેલી, સાધુએ હમણાં સાથેના દીક્ષાર્થી, એમને કીધું કે જો સ્વામી બાપાએ મને અપનાવ્યો ના હોત અને મને જો સાધુ ના કર્યો હોત તો મારા જીવનમાં ત્રણ જ વસ્તુ બનત, ત્રણ જ વસ્તુ. કે શું? કે કાં તો મારું ખૂન થઈ જાત, કાં તો હું જેલમાં મળી જાત, કાં તો એઇડ્સથી મરી જાત. આ પ્રમુખ સ્વામી મહારાજનો સાધુ બોલે છે કે સ્વામી બાપાએ મને અપનાવ્યો, મને હેત કર્યું, મારો જીવનનો આખો માર્ગ પલટાવી દીધો, અત્યારે હું ભગવા કપડામાં બેઠો છું, સ્વામી બાપા મને મળ્યા છે ત્યારે, જો ના હોત તો મને કલ્પના થતી કે હું ક્યાં હોત, શું કરત. આ સ્વામી બાપાનું જીવનદાન નથી? આ સ્વામી બાપાનું એક બહુ જ મોટું કાર્ય છે. આ રીતે જીવંત રાખે છે, જીવન આપીને પણ આપણે જીવંત રાખે છે. 91 સાલમાં જ્યારે સ્વામીશ્રી પરદેશમાં ભવ્ય ડંકો મારીને પાછા આવે છે, એ અક્ષજીવન સ્વામી એમનું સ્વાગત ગીત લખે છે. હિન્દીમાં બહુ સુંદર એક સ્વાગત ગીત હતું, સ્વાગતમ ઓ સ્વાગતમ. એમાં એક કડી આવે છે, સ્વામી બાપા કેવી રીતે જીવન આપે છે. એમાં કડીમાં લખે, જા કે તુને ધર્મ કા શાસન કિયા, ભૂલે ભટકે જો જે ગિરે થે, ભૂલે ભટકે જો ગિરે થે ઉનકો હે. સંસારમાં જે પણ કોઈક માણસો ભૂલા પડેલા હોય છે, જે આમ ભૂલથાપ ખાઈ ગયા હોય છે, સાવ પતન થઈ ગયું હોય છે, જે આશા નિરાશા થઈ ગઈ છે, સ્વામી બાપા શું કરે છે? ઉનકો હે જીવન દિયા. સ્વામી બાપા એ લોકોને એક નવું જીવન આપે છે. આ એક બહુ જ સૂક્ષ્મ બાબત છે. સ્વામી બાપા જીવનના સાચા માર્ગ બતાવે છે. જે જીવનમાંથી હતાશ થઈ ગયા છે, જે મૃતપ્રાય, જેને જીવન જીવા જેવું લાગતું નથી, એવાને પણ સ્વામી શ્રી કેવી રીતે જીવન આપે છે એના એક બે પ્રસંગ આપણે જોઈએ. સ્વામી બાપાનો આ પ્રસંગ એક વડીલ સંત પાસેથી સાંભળેલો. 96 સાલમાં આપણા શારજામાં આ પ્રસંગ બને. 96 સાલમાં શારજામાં આપણા એક સત્સંગી ફેમિલી છે, બે ભાઈઓ, આમ તો ચુસ્ત સત્સંગી, અને બહુ જ બે છોકરાઓ બે ભાઈઓ પણ બહુ જ બાહોશ, બહુ જ હોશિયાર. એ લોકો સાથે મળીને એક ધંધો કરેલો. ધંધોમાં પણ એક શરૂઆતમાં તો બહુ લોકોનો સંપન્ન બહુ સારો, પણ કોણ જાણે કેમ ધંધામાં એકદમ ફટકો પડ્યો. કંઈ મંદી થઈ આજુબાજુ કંઈક શું કે મને ખ્યાલ નથી, પણ ધંધો છે ને આખો સાવ ખાડે પડવા આવી ગયો. અને એટલું બધું માથે દેવું ચડી ગયું, આ લોકો તો આમ આમ સાવ કંટાળી ગયા. કારણ કે રોજ પેલા લેણદાર બાણું ખખડાવે કે પૈસા આપો પૈસા આપો, મોઢું શું બતાવો. આખા સમાજમાં લોકોને ખબર પડી ગઈ કે આ લોકોએ દેવું દેવાડું ફોકાડ્યું છે. અને લોકોના બૈરા છોકરાને પણ લોકો છેડતી કરે, એ લોકોની સહન ના થાય કે આપણે કંઈ પ્રતિષ્ઠા નહીં. આપણે એક વખતે જે આપણું સ્ટેટસ હતું, જે મોભો હતો સમાજમાં, આજે આપણે સાવ આવા થઈ ગયા, કેવી રીતે જીવશું હવે આગળ. એ લોકો સાવ આમ નિરાશ થઈ ગયા, એ લોકો સાવ બલહીન થઈ ગયા. બે ભાઈએ નક્કી કર્યું કે આપણે આપઘાત કરીએ, કે બસ હવે જીવન જીવા જેવું લાગતું નથી. એ લોકોએ વિચારને એ લોકો પ્રયત્ન કર્યો, એ લોકોએ વ્યવસ્થિત આયોજન કર્યું. એક ભાઈ જઈને ઝેર લાવે છે, અને ઝેર લાવી એ લોકો બધું આખું ઇન્સ્ટ્રક્શન વાંચી લે છે બધું વ્યવસ્થિત, અને ઝેર પીવા જાય છે ને એ વખતે એક ભાઈને યાદ આવે છે કે આજે તો રવિવાર છે, આજે રવિવાર છે. એટલે બાપાની આજ્ઞા છે કે રવિ સભા ભરવી, ચાલો ને આપણે છેલ્લે છેલ્લે રવિ આપણે આજ્ઞા પાડી લે, મરવાનું તો છે જ, નક્કી જ છે, 2-3 કલાક આગું પાછું મોડું, ક્યાં ખાટું મોડું થાય છે. એટલે આપણે પહેલાં રવિ સભા ભરી આવે, ઝેર તો ટેબલ ઉપર જ રાખશું કિચનમાં, અને આપણે જરાય ના નહીં આવીને સીધા આપણે એ પહેલું કામ જ કરવાનું છે કે ઝેર જ પીવાનું છે. આવા નિર્ધાર સાથે એ લોકો રવિ સભામાં જાય છે. રવિ સભા એ વખતે શારજામાં અત્યારે મને કે સેન્ટર થઈ ગયું છે, એ વખતે ફરતી સભા થતી હતી, હરિભક્તોના જુદા જુદા ઘરે વારા ફરતી ફરતી સભા થતી હતી. જે હરિભક્તોના ઘરે સભા થતી ચાલતી હતી, એ હરિભક્તે કંઈક પત્ર સ્વામી બાપાને લખ્યો હશે ભારત, એટલે એના સંદર્ભમાં સ્વામી બાપાને કંઈક એ જ વખતે ચાલુ રવિ સભામાં બાપાનો ફોન આ પેલા ઘર માલિક ઉપર જાય છે. અને પછી પેલી જે પત્રના સંદર્ભમાં જે કંઈ વાત હશે બધી વાત પૂરી કરી, અને જ બાપા પૂછે છે કે કેમ છે બધું, શું ચાલે છે, કે બસ બાપા તમારી સ્મૃતિ કરતા આજે રવિ સભા છે, અને રવિ સભાનો જે સેવાનો લાભ અત્યારે જે ફરતી સભા ચાલે છે જે અમને મળ્યો છે. કેમ કે કોણ કોણ છે, 5-4 પેલા કુટુંબ હશે આગળ. એટલે પેલા ભાઈ બોલે કે આ છે ના સોલંકી છે ને આમ છે ને સર, કે એમ આ છે કે આપો ફોન. અને આ જે બે ભાઈઓ છે એ લોકો સાથે બાપા વાત કરે છે, કેમ કેમ છે, સારું છે ને, અરે બાપા જોરદાર. ફોન પર એ જ વાત કરે ને, કોઈ પૂછે કેમ છે, અરે આનંદ મંગલ ટનાટન જલસા, એવું જ આપણે કહેતા હોય છે. હવે જવાના હતા અપઘાત કરવા માટે, પણ સ્વામી કે સ્વામી બસ આપણી દયા છે બધું સારું છે.

0: હવે કેમ ને, બસ ચાલો ત્યારે બળ રાખજો, હા બળમાં રહેજો બાપા, આશ્રદ બળે બળમાં રહેજો બાપા. ખબર કેવા આમ દૈવથિયા બોલ્યા છે શબ્દ, દૂર રહ્યા થકા પણ બાબા ભારત છે, લોકો શારજામાં છે, ટેલિફોન દ્વારા એ શબ્દ એના હૃદયમાં ઉતરી ગયા. એવા ઉતરી ગયા કે કેવું આ કોઇન્સિડન્સ આખું બની ગયું કે આપણે આ દિવસે અહીંયા આપણે રવિસભામાં ગયા, આ હરિભક્તના જ ઘરે સભા થઈ, એ હરિભક્તે જ પત્ર લખ્યો, એ જ વખતે જ બાપાએ ફોન કર્યો, એ જ વખતે બીજા કોઈ સામે આપણી સાથે જ ફોન ઉપર વાત કરી, અને બાપાએ આ જ શબ્દ પ્રયોગ કર્યો કે બળમાં રહેજો. બાપાનો કંઈક કહેવાનો મર્મ જુદો લાગે છે. બાપાના શબ્દ માત્રથી એ લોકોને અંતરમાં એટલું તો બળ આવી ગયું. એ લોકો ઘરે આવે છે, બે ભાઈઓ પેલું જે રેડી દે છે, બળમાં રહેજો એ સ્મૃતિ સાથે એ લોકોએ દિવસો વિતાવ્યા. થોડીક ધીરજ રાખી ધંધો પાછો ઉપાડ થઈ ગયો અને ધમધકતો પાછો લોકોનો ધંધો ચાલુ થઈ ગયો. સાંઈ બાપા ફરી જ્યારે ત્યાં 1997 શાહ જાગ્યા હતા, આ બે ભાઈઓએ સંતોને આ વાત કરેલી કે સાંઈ બાપાએ અમને જીવતા રાખ્યા છે. આ જીવનદાન છે ને, જે મરવા માટે તૈયાર થઈ ગયા હોય એ લોકોને સ્વામી જીવન આપે છે, જીવંત રાખે છે, આપણા માટે માતા છે. એક બીજો એક પ્રસંગ છે, જ લાંબો છે, આપણે આવતીકાલે જોશું, લાંબો છે. આ જ પ્રકારનો ભાવ છે કે સાંઈ બાપા આપણા જીવનમાં કેવી રીતે જીવનદાતા બન્યા છે, અને વધુ પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વ અવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા થોડા દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો સમજી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજના જીવનના અનંત ગુણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને તાદૃશ દેખાય છે. એવા અનેક પાસાઓ દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુહરિના જીવનનું મૂલ્યાંકન કરેલું. એની સાથે સાથે જ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં, એમની પ્રત્યક્ષ સાનિધ્યમાં જેવો ભક્ત સમાજ તૈયાર થયેલો, એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. તેથી પણ આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. મહારાજના વખતમાં હરિભક્તો જે શ્રદ્ધાથી સેવાને સમર્પણ કરતા, એ જ શ્રદ્ધાથી આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભક્તો સેવા અને સમર્પણ કરે છે. મહારાજના વખતમાં હરિભક્તોએ જેવી સમજણ કેળવેલી, સાંખ્ય અને યોગ બંને પ્રકારની સમજણ જેવી કેળવેલી, એવી જ સમજણ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્ત સમાજમાં આપણને દેખાય છે. મહારાજના વખતમાં જેમ હરિભક્તો મહારાજને સર્વોપરી જાણતા અને ભજન કરતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્તો મહારાજને સર્વોપરી જાણી અને એમનું ભજન કરે છે. એટલે એ એક વ્યક્તિત્વનો દ્રષ્ટિકોણ એ પણ છે કે મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો અદલ ભક્ત સમાજ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે, ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી જ વાત આપણે સેવાની સમજીએ તો મહારાજના વખતમાં ભક્તો જેવી શ્રદ્ધાથી તને મને ધને સર્વ પ્રકારે સેવા કરતા એવા ભક્તો આજે પણ છે. જ્યારે જ્યારે ગઢડામાં કે વડતાલમાં કંઈ મહારાજના સાનિધ્યમાં પ્રસંગ હોય અને દેશ પરદેશથી બધા હરિભક્તો પધારવાના હોય ત્યારે ત્યારે એ ભગાદોશી કાયમ સેવા માટે જોડાઈ જતા. દામોદર શેઠ એ અમદાવાદથી આવીને કાયમ સેવામાં જોડાઈ જતા. આ બધા પ્રતિષ્ઠિત બધા સામાજિક દ્રષ્ટિએ આગેવાનો કહેવાતા, ખૂબ ધનાઢ્ય હતા અને છતાં પણ નાનામાં નાની સેવામાં ખૂબ શ્રદ્ધાથી જોડાતા. એમાં દામોદર શેઠ છે અને ભગાદોશી એ બંને તો આમ સ્થૂળ કાય હતા, છતાં પણ ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા. ત્યારે મહારાજ કહેતા કે સમયમાં જ્યાં જોઈએ ત્યાં દામોદર તો દેખાય જ. એટલે શું કે સભા થવાની હોય ત્યાં પાથરણા પણ દામોદર શેઠ જઈને પાથરી આવતા. વળી રસોડામાં બધા જમવા જવાના હોય તો સભામાં બધું પાથરી અને તરત દામોદર છે રસોડામાં સેવામાં જોડાઈ જતા. અને જ્યારે રસોડામાં બધા જમવા માટે આવે ત્યારે ખૂબ પ્રેમથી બધાને પીરસતા. વળી વાસણ ઉટકવાની સેવામાં પણ જોડાતા. હવે દામોદર તો આવા મોટા નગર શેઠ અને છેક સુરત સુધી અને સુરતના બંદરથી પરદેશ સુધી એમનો બધો વેપાર ચાલતો. અને મહારાજ પ્રત્યેની એવી અનન્ય નિષ્ઠા અને મહારાજને પણ એમના પ્રત્યે એટલો વિશ્વાસ કે મહારાજ એમને તુકારે બોલાવતા કે દામોદર એમ કહીને બોલાવતા મહારાજ. એ પણ રાજી હતા. અને લોયાના ત્રીજા વતનામૃતમાં મહારાજ એમનો ઉલ્લેખ કર્યો છે કે દામોદર જેવી નિષ્ઠા. એટલે આવા અનન્ય ભક્ત હતા. ભગાદોશી પણ આમ સ્થૂળ કાય પણ દોડી દોડીને બધે સેવા કરતા. તો આવી રીતે આવા ધનાઢ્ય હતા છતાં પણ મહારાજના સાનિધ્યમાં સંતોના સાનિધ્યમાં આવી રીતે પોતે નાનામાં નાની સેવામાં પણ જોડાતા. એટલે ખૂબ આવી શ્રદ્ધા હતી. દામોદરના જીવનનો વિશેષ પ્રસંગ કે મહારાજ સાથે કેટલી બધી પ્રીતિ પણ એમને હતી કે એક વખત સભામાં બેઠેલા અને શ્રીજી મહારાજ સામે આમ જોઈ અને દામોદર મુસ્કરાયા. ત્યારે મહારાજે પૂછ્યું કે દામોદર કેમ હસ્યા. ત્યારે મહારાજને દામોદર શેઠે વાત કરી કે મહારાજ આપ રાજી હો તો મારે આપની પાસે માંગવું છે. ત્યારે મહારાજ કે તમ જેવા ભક્ત માગે અમે રાજી છીએ, તમારા અંતરમાં તો કોઈ સંસારની વાસના છે નહીં, માટે તમે જે માંગો અમે આપીએ. ત્યારે દામોદર શેઠે શ્રીજી મહારાજને હાથ જોડીને ભર સભામાં મહારાજ પાસે માગ્યું કે આ તમારા મુખારવિંદની સ્મૃતિ જ્યારે પૂજા દરમિયાન કરીએ છીએ ત્યારે તમારા આ નીચલા હોઠ ઉપર જમણી બાજુ જે સફેદ બિંદુ દેખાય છે એને લીધે સુખ આવતું નથી, માટે મારી એક વિનંતી છે કે જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા હોઠેથી આ સફેદ બિંદુ અદૃશ્ય થાય અને મારા હોઠે થઈ જાય એવી પ્રસાદી આપો. ત્યારે મહારાજ કંઈ બોલ્યા તો નહીં, ખાલી આમ હસ્યા. અને ત્યાં અદ્ભુતારંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે એક અઠવાડિયા પછી મહારાજના નીચલા હોઠેથી જમણી બાજુથી એ સફેદ બિંદુ ગાયબ થયું અને દામોદર શેઠના હોઠ ઉપર તે જ જગ્યાએ થયું તે આ જીવન દામોદરને એ પ્રસાદી રહી. કેવી પ્રસાદી માગી કહેવાયા. અને મહારાજ પણ કેટલા રાજી હશે. પણ આવી સેવા આવા શેઠ હોવા છતાં પણ ખૂબ શ્રદ્ધાથી કરતા. એમ આજે પણ બધા હરિભક્તો છે એ ખૂબ શ્રદ્ધાથી પોતાનું એક સામાજિક સ્ટેટસ, પોતે કદાચ ધનાઢ્ય હોય પણ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એકદમ નિર્માની થઈને આ બધી શ્રદ્ધાથી સેવા કરતા હોય છે. આપણે જ્યારે 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો તે વખતે ત્યાં મુંબઈમાં આપણા સાધુરામભાઈ છે, એમના દીકરા યોગેશભાઈ, એ ખૂબ શ્રદ્ધાથી આ પાર્કિંગ અને બધી સેવામાં જોડાયેલા. અને બોમ્બે પુણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી તો કેટલા બધા લાખો વાહન રોજના પસાર થાય અને આ તો એકદમ એક્સપ્રેસ હાઈવે હતો. અને તે જ જગ્યાએ ત્યાં બધા હરિભક્તો જે બસમાં આવ્યા હોય કે વાહન લઈને આવ્યા હોય તે લોકોએ અંદર આમ ગ્રાઉન્ડ તરફ ટર્ન લેવાનો. હવે એ ટ્રાફિક વિંધવાનો થાય પણ આખા મહોત્સવ દરમિયાન ત્યાં રોડ ઉપર ખડે પગે સવારથી લઈને સાંજ સુધી પોતે ઊભા રહ્યા અને ત્યાં ટ્રાફિક પોલીસની સાથે પોતે આ સેવામાં જોડાતા. એટલે ટ્રાફિક ઊભો રાખવાનો, પાછા હરિભક્તો બધા રોડ ક્રોસ કરી જાય અને ત્યાર પછી પાછો ટ્રાફિક ચાલુ કરાવવાનો. એક પણ એક્સિડન્ટ થયો નથી એવી શ્રદ્ધાથી એમણે આ સેવા કરી. સ્વામીને જ્યારે ઉત્સવના છેલ્લા દિવસો દરમિયાન આ બધા રિપોર્ટિંગ દરમિયાન ખબર પડી, ઋષિરાજ સ્વામીએ બધી વાત કરી ત્યારે એ પણ બાજુમાં હતા અને સ્વામી ખૂબ રાજી થઈને થાળમાંથી પ્રસાદ આપેલો. પણ આવા એક ધનાઢ્ય કુટુંબ, એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત કુટુંબ કહેવાય એવા ઘરના પણ આવા એ આવી નાનામાં નાની સેવામાં જોડાતા, ત્યારે જેવી રીતે દામોદર શેઠ કે ભગાદોશી જોડાતા, એવી શ્રદ્ધાથી આજે પણ હરિભક્તો આ બધી સેવામાં જોડાય છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. આ સ્નેહ કરીને સેવા અને સાથે સાથે ભગવાન અને સંત માંગે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પી દેવું એવી પણ ખૂબ શ્રદ્ધાથી સેવા એ મહારાજના વખતમાં ભક્તો કરતા અને આજે પણ કરે છે. શ્રીજી મહારાજ છે એક વખત જમરાળા ગામમાં બિરાજમાન હતા અને ત્યાં ગંગારામ નામે હરિભક્ત એમના ઘરે મહારાજ જમ્યા અને ગંગારામ અને એમના પત્નીએ ખૂબ મહારાજને જમાડ્યા, આગ્રહ કરી કરીને મહારાજને જમાડ્યા અને આમ આકંઠ તૃપ્ત કરી દીધા કે આમ અંદર તો હવે પાણીનું ટીપું પણ જઈ ના શકે એટલું બધું મહારાજને જમાડ્યા. મહારાજ કે તમે આ બધો દૂધપાક આટલો બધો જમાડ્યો તે હવે તો અમારાથી એ સવારી એટલે કે ઘોડે સવારી થઈ શકશે નહીં, માટે તમારે તો અમને ગાડામાં ગાદલું નાખીને સૂતા સૂતા લઈ જવા પડશે. એટલે ગંગારામ કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, કાલે જજો. મહારાજ કે ના, આજે મારે કાર્યણી પહોંચવું જ છે અને ત્યાં સાંજે સભા છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એટલે બહુ જ આગ્રહ મહારાજે રાખ્યો એટલે બપોરે જ પછી ગાડું બધું જોડ્યું, ગાદલું પાથર્યું અને મહારાજને ગાદલા પર સુવાડ્યા. પણ એટલું બધું મહારાજથી આમ ખવાઈ ગયેલું, બધાએ ખૂબ આગ્રહ રાખેલો તો મહારાજને આમ શું, કારણ કે પેટ તમારો ફૂલ ટાઈટ હોય, ના ઊભા રહેવાય, ના બેસાય, ના પડખું ભરાય, ના સુવાય, કશું જ ના થાય એવી પરિસ્થિતિ મહારાજની થઈ ગયેલી. મહારાજ આમ સૂતા સૂતા કે ગંગારામ તે બહુ જમાડ્યો, કે ગંગારામ તે બહુ જમાડ્યો, તે મારથી તો બેસાતું નથી કહે છે, સુવાતું નથી કહે છે. અને મહારાજ એ વખતે આવું ભારે ચરિત્ર કરેલું. પણ ગંગારામ એટલી સરસ રીતે એ બળદગાડું ચલાવતા હતા કે કોઈ જગ્યાએ મહારાજને આંચકો ના આવે, આમ સામાન્ય ખાડા ટીકરા હોય એમ જરા આમ તારવવાનો પ્રયત્ન કરે, થોડા તારવી પણ લે એવી રીતે ચલાવતા હતા. ત્યાં મહારાજ એકદમ બેઠા થયા અને ત્યાં મહારાજે ગંગારામની આમ પીઠ થાપડીને કહ્યું, ગંગારામ તે તું બળદગાડું સારું ચલાવી જાણસ કે? એ કે મહારાજ આપની કૃપા. મહારાજે આમ ત્યાં આમ આગળ વળીને જોયું, મહારાજ કે શું તારા બળદ છે, કે બંને બળદ બહુ જાતવાન લાગે છે, તારું ગાડુંનું એ બહુ સારું છે, કારણ કે નવું જ ગાડું હતું, જે લાકડું સારું હતું. એટલે મહારાજ કે તારું ગાડું સારું છે અને ચલાવનારો સારો છે મહારાજ કે. આટલું બોલ્યા અને ગંગારામે એ બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ કે આ શું? કે મહારાજ તમને ગમ્યું એટલે હવે તમારું, આ બે બળદ તમારા, આ ગાડું તમારું અને ગાડુંનું ચલાવનારોય તમારો. મહારાજ કે તારા ઘરવાળાને પૂછીને આવજે, એ કે એ તો રાજી જ છે, એ તો રાજી જ છે જો તમારી સેવામાં હું આવી જાઉં તો. એટલે અને મને કહીને જ મોકલ્યો છે કે મહારાજને કદાચ આ ગાડું ગમે અને બે બળદ ગમે તો તમે આપી દેજો. મહારાજ કે એ બે ગમે તે આપી દેજો, પણ આ ત્રીજાની વાત છે ચલાવનારો એનું શું? એ કે મહારાજ એ મારા ઘરવાળા રાજી જ છે જો હું ગઢડા મંદિર અત્યારે બંધાય છે એની સેવામાં જોડાવતો. અને મહારાજને હાથમાં રાસ આપી દીધી. મહારાજે તો જોકે પાછી આપી દીધી. મહારાજ કે તે બધી જ સેવા કરી દીધી, તે બડી રાજાની જેમ તારું સર્વસ્વ અર્પી દીધું અને યાવત ચંદ્રો દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તારી આ સેવા ગવાશે. હવે એક સામાન્ય ગામડા ગામના માણસ પણ એવી એક સમજણ કે મહારાજની મરજી પોતે જાણી શક્યા અને ટાઈમે રાસ આપી દીધી. મહારાજે કંઈ ના લઈ લીધું અને કદાચ લીધું હતું તો કંઈ એટલી મોટી વસ્તુ હતી નહીં પોતાની માટે, કદાચ નાના માણસ માટે મોટી વસ્તુ, કારણ કે એના દ્વારા જે એ બધું ખેતી કરી શકે. છતાં પણ મહારાજ અત્યંત રાજી થયા અને આવું વરદાન આપી દીધું કે કાયમ માટે તારી સેવા ગવાશે. તો જો આજે 200 વર્ષ પછી આપણે આટલી 10,000 માઇલ દૂર આપણે એમને યાદ કરીએ છીએ. તો જો કહેવાનું શું કે આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે મહારાજની મરજી જાણીને એવી એમને સમજણ હતી કે સેવા કરી દેતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા હરિભક્તો છે. આપણે આણંદ ક્ષેત્રના આપણા સંયોજક છે અરુણભાઈ પટેલ, સર્વમંગલ સ્વામી બેઠા તમને ખ્યાલ છે, ડૉક્ટર અરુણભાઈ પટેલ, એમના એક દીકરા સાધુ પણ છે. એ અરુણભાઈ ખૂબ વર્ષો જૂના આપણા કાર્યકર છે અને 1999 કે 2000 સાલમાં જ્યારે સાંકળીમાં દિવ્ય સન્નિધિ પર્વ સંતોને કાર્યકર્તાઓનું થયેલું તે વખતે સ્વામી એ ની સાનિધ્યમાં જ્યારે છેલ્લી સભા પૂરી થઈ અને મધ્યસ્થ કારણના સંતો બધાનો આભાર માન્યો ત્યારે એ સંતોનો આભાર માનવા માટે એ ડૉક્ટર અરુણભાઈ મંચ ઉપર આવ્યા. એમણે આભાર માની લીધો પછી સ્વામીએ ફરી વખત માઇક મંગાવ્યું અને સ્વામી બોલ્યા કે આપણી સંસ્થામાં આદર્શ કાર્યકર કોઈ જોવા હોય તો અરુણભાઈ છે. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, પોતે પ્રમાણ આપ્યું. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, એકની એક રહેણી કહેણી છે, કોઈ દિવસ કોઈ ફેર એમાં થયો નથી. દાયકાઓ સુધી સ્વામી કે એણે સેવા કરી છે, બહુ શ્રદ્ધાથી સ્વામી બોલેલા. પણ આ વાત કરેલી કે સ્વામી કે આપણી સંસ્થામાં જો આદર્શ કાર્યકર કોઈ કહેવા હોય તો અરુણભાઈને જોવા. આ 400 જેટલા નિર્દેશકો અને સંયોજકો એટલે મુખ્ય અગ્રેસર કાર્યકર્તાઓ બેઠા હતા, એ બધાને સંબોધીને સ્વામીએ વાત કરેલી. પણ એવા એક કાર્યકર છે, પણ એમના જીવનનો એક પ્રસંગ 1983 સાલમાં એમણે જીવનમાં પહેલી જ વખત વ્હીકલ પોતાનું લીધેલું, ટુ વ્હીલર સ્કૂટર. અને સાંઈ બોચાસણતાને પૂજન કરાવવા ગયા, અને સ્વામી ત્યાં સવારે પૂજા કર્યા પછી ઠાકોરજીના દર્શન કરીને નીચે આવતા હતા ત્યારે એમણે ત્યાં સ્કૂટર પાર્ક કરેલું. સંતોએ વાત કરીને એ ઊભા હતા. સાંઈ કહે, શું અરુણભાઈ? તો કે બાપા, સ્કૂટર લીધું છે અને પૂજન કરવાનું છે. એટલે સ્વામીએ ત્યાં ઠાકોરજી પધરાવેલા, પૂજન કર્યું, સ્કૂટરને ચાંદલા કર્યા. પછી એમની અરુણભાઈની ઈચ્છા હતી કે જે સ્કૂટરની કી હોય એ કીને પણ સ્વામી ચાંદલો કરે. અને સ્વામીની આંગળી હતી જ, આમ ચાંદલો કરતા હતા સ્વામી. એટલે એમણે આમ કી ધરી ચાંદલો કરવા માટે. એ કે બાપા, એમ કહીને હાથમાં ચાવી હતી. સાંઈ કે, ઓહ લો, મંદિરને અર્પણ કરી દેવું છે, બહુ સારું, લો અમારા મંદિરને જોઈએ છે. એ ચાવી આમ ધરીને તો સ્વામી વળી એવું બોલે, સાંઈ કે, લો મંદિરને આપી દેવું છે, અમારા મંદિર જરૂર છે. એમ કે ખભે ખભા ઉપર આમ ધબ્બો મારી દીધો. અરુણભાઈ ઇન્સ્ટન્ટ કે, હા સ્વામી, મંદિર માટે લાવ્યો છું એટલે આ રાખો. એટલે કોઈ સંતે કીધું કે સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી કે કોઈ હતું, કોઈ સંતોએ કીધું કે સ્વામી આ તો એ ચાવીનું પૂજન કરવા માટે, ચાંદલો કરાવવા માટે એમને આગળ ધરેલી. સ્વામી કેમ? અરુણભાઈ કે, ના ના સ્વામી, ચાવી ઉપર ચાંદલો કરવા માટે નહીં, આપને અર્પણ કરવા માટે જ મેં ધરેલું. તરત જ સમજણ ફેરવી નાખી. અને સ્વામી અરુણભાઈ વાત કરે છે આ પ્રસંગની કે સામું જોયું સ્વામીએ, અને એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ માટે જે સ્વામી આમ સામું જોયું અને સ્વામીએ જે સ્માઇલ આપી, $1,000,000. એ $1,000,000 ખરીદતા પણ એ સ્માઇલ, એ આંખો, એ ફરી વખત મળે નહીં. એટલા પ્રેમથી સ્વામીએ જોયું. હવે આ તો અંતર્યામી પુરુષ છે, અંતર્યામી પર ફગેટ ઇટ ફોર અ વાઇલ. પણ જે આટલા બુદ્ધિશાળી વ્યક્તિ આમ પ્રસંગ ચાલતો હોય, બે ચાર માણસ વાત કરતા હોય, તો એક ક્ષણમાં સમજી જાય કે શું વાત ચાલે છે, શું વાતાવરણ છે, અને કયા કયા વ્યક્તિ ઇન્વોલ્વ છે, એટલે શું વાત કઈ કક્ષાની ચાલતી હોવી જોઈએ. આવા બુદ્ધિશાળી છે સ્વામી. તો છતાં સ્વામી જાણતા હતા, પણ એક પલખારામાં જે એમને સ્વામીના વચને સમજણ ફેરવી અને એ સ્કૂટર અર્પણ કરી દીધું બોચાસન મંદિરમાં. તો જેમ એ જમરાડાના ગંગારામે એ મહારાજના હાથમાં બળદની રાસ આપી દીધેલી, એમ અરુણભાઈએ સ્વામીને સ્કૂટરની ચાવી આપી દીધી. પણ આવા ભક્તો કે મરજી સમજીને ટાણું સાચવી જાણે, એવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. એવી શ્રદ્ધાથી આ બધી સેવા એ લોકોએ કરેલી છે. અને આ બધી જ સેવા એ મરજી જાણીને કરી હોય, પણ ઘણી વખત તો બહુ જ મોટા પ્રમાણમાં જબરજસ્ત સેવા આ મરજી જાણીને કરેલી હોય, એવા પણ ભક્તો મહારાજના વખતમાં હતા અને એવા ભક્તો આજે પણ છે. મહારાજને જ્યારે ગઢડા મંદિરનું બાંધકામ ચાલતું ત્યારે એક પ્રસંગે સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં અક્ષરરોડીમાં મહારાજ બિરાજમાન હતા. મહારાજના દર્શન દંડવત કર્યા. મહારાજે ખબર અંતર પૂછ્યા, અને પછી મહારાજ કે, પટેલ વ્યવહાર સુખી તો છો ને? સામત પટેલ કે, હા મહારાજ, આપની દયા છે અને વ્યવહાર સારો ચાલે છે. થોડી ઔપચારિક વાતો થઈ અને ફરી વખત મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહાર સુખી તો છો ને? એટલે કે, હા મહારાજ, આપની દયા છે બધી. આવું બે ત્રણ વખત મહારાજે પૂછ્યું અને પછી તો મહારાજે કીધું કે શું કાર્યક્રમ છે? એટલે કે, મહારાજ એક રાત રોકાવું છે ને પછી જશું. મહારાજ કે, બહુ સારું, તો સાંજે પાછા સભામાં આપણે મળશું. એમ કહીને મહારાજ કે, અમે જરા મંદિરે જઈ આવીએ. એટલે નિરીક્ષણ કરવા માટે સાંજના સમયે મહારાજને જવું હતું, એટલે મહારાજ તો અક્ષરરોડીમાંથી ઊભા થઈને ચાલ્યા. સામત પટેલને અંતરમાં વિચાર આવ્યો કે મહારાજે કોઈ વખત નહીં, એના કરતાં બે વખત ઉપરાઉપરિયા પૂછ્યું તે શું હશે. એટલે એમણે શુકમુનિ સ્વામી અને સાથેના પાર્ષદ હતા એમને પૂછ્યું કે મહારાજે કેમ આવું પૂછ્યું. ત્યારે શુકમુનિ સ્વામી કીધું કે, જો અત્યારે મહારાજને પૈસાની ખૂબ જરૂર છે અને ગઢડાનું મંદિર બંધાય છે અને એમાં કડિયાના અને મજૂરના પગાર ચડી ગયા છે, પથ્થર જે આવે છે એ પણ આવતો બંધ થયો છે કારણ કે પૈસા ચૂકવાતા નથી, એટલે મહારાજને પૈસાની જરૂર છે, એટલે કદાચ આવું પૂછતા હશે. સામત પટેલ તો બધું શાનમાં સમજી ગયા, કંઈ મહારાજને પૂછવા જ ના રહ્યા કે મહારાજ ખરેખર પૈસાની જરૂર છે, કહેતો હતો હું કંઈક લઈ આવું સેવા કરું, હવે એવું પૂછવા જઈએ તો મહારાજ ના જ પાડે ને. સમજી જ ગયા એ ઓસરી ઉપરથી સીધા જ ઘોડા ઉપર પલાણ થઈને પોતાને ગામ, અને ત્યાં જઈને પછી પોતાની જેટલી મિલકત હતી એ બધી ભેગી કરી ઘર વખરી વેચી દીધી અને પછી ખેતર પણ વેચી દીધું. સારું, એને જોગાનું જોગ એના પત્ની પિયર ગયેલા એટલે બધું કામ થયું, નહીં તો પાછું અટકત. એ આઉટ ઓફ સ્ટેશન હતા એટલે બધો કાર્યક્રમ થઈ શક્યો, નહીં તો બધો અડધો રહી જાત પાછો. એટલે એ રીતે બધો ખેતરવાડી બધું વેચી દીધું, ઘર બાર બધું વેચી દીધું, ઢોર બધા વેચી દીધા, નકદ પોતાની પાસે જેટલું હતું એટલું, અને સાથે આ બધું ઉમેરાયું, અને બધી ઝવેરાત હતી એ પણ બધું ભેગું કર્યું, અને 4,000 રૂપિયા નકદ લઈને મહારાજ પાસે આવ્યા કોથળો ભરીને. હવે આપણને એમ થાય 4,000 રૂપિયાની રકમ મહારાજના વખતમાં 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અને ગોલ્ડ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી, કે તે વખતના 4,000 રૂપિયા એટલે અત્યારના કેટલા, તે ગોલ્ડ પ્રમાણે ગણાય, કે તે વખતે 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું, અત્યારે કેટલા રૂપિયા છે, 6,000 રૂપિયે લગભગ તોલો સોનું છે. તો એ 4,000 રૂપિયામાં કેટલા તોલા સોનું આવે, એટલા તોલા સોનું લેવું હોય તો અત્યારે કેટલા રૂપિયા થાય, એ જે રૂપિયા થાય એ એની સેવા થઈ કહેવાય. એટલે આવી એમણે સેવા કરીને મહારાજ પાસે આમ કોથળો પાથર્યો. મહારાજ કે આ શું છે આ બધું, કે મહારાજ આપ રાખો, આપને અત્યારે ગઢડા મંદિરમાં જરૂર છે તો અમારી સેવા સ્વીકારો, એમ કહીને હાથ જોડીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે પણ પટેલ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા, ઘર બહારને ખેતર વેચ્યું તો જ બને. કે મહારાજ એ તમારે ક્યાં ચિંતા કરવી છે, તમે જ બધું દીધું છે ને બધું થાય છે. મહારાજ કે પણ તમારા ભવિષ્યનું શું. સામંત પટેલ કે જો મહારાજ, કુકડાને કણબીના છોકરા બે જણા તો ભૂખ્યા મરે નહીં, એ તો ઉકેડામાંથી દાણા વીણીને ખાય, માટે તમે અત્યારે રાખો, તમારે જરૂર છે એ પાછળ તો બધું અમારું થઈ રહેશે. મહારાજના આંખમાં જળજળી આવી ગયા અને મહારાજને ખૂબ વિનંતી કરી, એટલે મહારાજે બધી સેવા સ્વીકારી અને આ બાજુ ગઢડા મંદિરનું કામ ધમધોકાર બધું પાછું ચાલુ થઈ ગયું. પણ જો આવી એક સમજણ, એક મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, એ કક્ષાની સેવા મહારાજના વખતમાં આવા ઘણા બધા હરિભક્તો હતા એ શ્રદ્ધાથી કરતા. આજે પણ એવો ભક્ત સમાજ છે, એટલે એવા હરિભક્તોના દર્શન આપણને થાય છે કે મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. સ્વામી હમણાં થોડા વખત પહેલાં અટલાદરામાં હતા, અને તે વખતે રાજેશ્વર સ્વામી અને બીજા સંતો એ પોતપોતાના વિસ્તારના હરિભક્તો પાસે ત્યાં અટલાદરા માસ્ટર પ્લાનની લખણી કરાવતા હતા. તે વખતે લખણીને બધું પૂરું થયું અને ખૂબ શ્રદ્ધાથી બધા હરિભક્તોએ સેવા કરી. પછી ત્યાં આપણા અટલાદરાના હરિભક્ત છે પ્રહલાદભાઈ રાવ, એ સ્વામી પાસે આવ્યા અને સ્વામી પાસે આવીને એમણે પ્લાન ખોલ્યા. એમના દીકરા હતા ભૂપેન્દ્રભાઈ અને બીજા દીકરા પ્રકાશ, અહીંયા છે પ્રકાશભાઈ, ક્યાંક છે, અમને ગઈ વખતે લગભગ મળેલા. એટલે એ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે તાંદરજામાં અમારી એક આ જમીન છે મોટી, અને જમીન અમારે વેચવી છે. એટલે એમને અમૃતદર્શન સ્વામીને વાત કરેલી, જે સ્વામી પાસે તો વાત નહીં થયેલી, કે આ જમીન મોટી વેચીએ તો ત્યાં બીજો આપણે પ્રોજેક્ટ એ ગામમાં થઈ શકે અટલાદરામાં, તો આ મોટી જમીન વેચવી છે. એટલે સ્વામી પાસે આશીર્વાદ આપવા માટે લઈ ગયા. સ્વામી આમ પ્લાન જોયો અને બધી વાત જાણીને સ્વામી આમ પુષ્પ છાંટ્યા, અને પછી આમ સહેજે તો પેલી ભાષામાં આપણે બોલતા હોઈએ ને કે ભાઈ આપણે જમીન આપી દેવી છે એમ, ઘણી કદાચ આમ જમીન આપી દેવી છે એમ, એટલે આપી દેવી છે એટલે વેચી દેવી છે એવો અર્થ થાય. બ્રાહ્મણ કે સ્વામી આપણે જમીન આપી દે, સ્વામી કે બહુ સારું, લો આશીર્વાદ છે, ત્રણેય જણાને મહારાજ બહુ સુખી કરશે, અમારે મંદિરમાં ખૂબ જરૂર છે, મહારાજ બેસશે, ભવ્ય શિખરબદ્ધ મંદિર થશે, એમ કહીને 5-7 મિનિટ સુધી આશીર્વાદ ચાલુ રાખ્યા. એટલે આ ત્રણ તો જોઈએ અમૃતદર્શન સ્વામી કે સ્વામી આ એમ નથી, એમને તો આ જમીન આપવી છે એટલે વેચી દેવી છે, અને એમાંથી પૈસા આવે એનો પ્રોજેક્ટ બીજો ગામ બરોડામાં કરવાનો. સાહેબ કે ઓ એમ છે, ભલે તો લો આ પુષ્પ મૂક્યા, લો આશીર્વાદ છે, ઠાકોરજી બધા પ્રોજેક્ટ સારા કરશે, આમને આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી તો આગળ એ બહાર નીકળ્યા ત્યારે આ બધી સહેજે વાત થઈ, સ્વામી તો આમ સમજ્યા અને આવી રીતે બોલ્યા. પ્રહલાદભાઈને કહ્યું કે સ્વામી આવું બોલે આપણે વિચારવું જોઈએ. અમૃતદર્શન સ્વામી કે ના ના એવું નથી, આ તો સ્વામી આવું સમજ્યા એટલે આવું બોલ્યા હોય, પણ તમારે પ્રેમથી સ્વામીના આશીર્વાદ છે તો જમીન વેચજો અને સારો તમારો પ્રોજેક્ટ થઈ શકે, એમાંથી જે ઇન્કમ આવે ને. ઘરે ગયા અને ઘરે બધી વાત થઈ એટલે બધા જ ઘરના સભ્યો ભેગા થયા છે, એટલે પુરુષો અને બધા મહિલાઓ, એટલે પ્રહલાદભાઈ, એમના ઘરવાળા ભૂપેન્દ્રભાઈ, પ્રકાશભાઈ એમના ઘરવાળા બધા, અને પછી બધાએ સુમેળે સામૂહિક નક્કી કર્યું કે જો સ્વામીના મુખમાંથી એકવાર આ શબ્દો નીકળી ગયા હોય તો આ જમીન આપણે રખાય જ નહીં, આપી જ દેવી જોઈએ સ્વામીને. અને મહિલા મંડળે પણ બધો ખૂબ ફોર્સ કર્યો કે આપી જાઓ સ્વામીને, આપણે આ જમીન જોતી જ નથી, જો સ્વામીના મુખમાં આવુંથી નીકળી ગયું હોય. એટલે સહેજે કોઈએ કહ્યું કે સ્વામી તો પછી આવું સમજ્યા હતા એટલે આવું બોલ્યા હતા, પણ પછી પાછળથી સુધારીને આશીર્વાદ આપ્યા. ત્યારે બધાએ વાત કરી કે જો આ તો ગુણાતીત સત્પુરુષ છે, આપણે કોક દાડો લવરી કરી બેસીને કંઈક ઊંધું બોલી બેસીએ, આનું કંઈ મગજ આપણી જેમ ઠેકાણે નથી એવું નથી, એ બધું સ્ટેબલ જ હોય, સમજીને જ બોલતા હોય, અને કદાચ એ સાહજિક બોલી ગયા તો એ બોલનાર કોણ છે, કોના મુખમાંથી આ વચન નીકળ્યા એનો મહિમા હોવો જોઈએ ને, કે આપી જાઓ. અને સાંજે પછી બીજે દિવસે અમૃતદર્શન સ્વામી પાસે આવ્યા કે હવે તો બક્ષિસ દસ્તાવેજ તૈયાર કરાવવો પડશે. વળી સંતોએ વાત કરી છતાં પણ એમનો આગ્રહ હતો એટલે દસ્તાવેજ તૈયાર કરાવીને સ્વામી પાસે આવ્યા અને બીજે કે ત્રીજે દિવસે સાંજનો સમય હશે અને સ્વામીએ ફ્રૂટ જમ્યા અને પછી પત્ર લેખન કરતા હતા ત્યાં આવ્યા અને સ્વામીને આ બધી વાત કરી. સ્વામી કે ના ના મારે એવો ભાવ નહોતો, આ તો હું આવું સમજ્યો એટલે મેં આવી વાત કરી. એટલે કે પપ્પા બરાબર છે, આપ જે કહો છો એમને માન્ય છે, પણ આપના મુખમાંથી એકવાર આ ઠાકોરજી બેસશે એવા આશીર્વાદ નીકળી ગયા એટલે હવે ફરી વખત અમારા જમીન રખાય જ નહીં કે. અને ઘરેથી પણ અમને ખૂબ આગ્રહ કર્યો છે કે આપીને જ આવજો, એટલે અમે આપવા જ આવ્યા છીએ, એટલે આપ રાખો જ. સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, ગળગળા થઈ ગયા સ્વામી એકદમ. અને સ્વામી બોલતા બોલતા આમ ગળામાં આમ ડૂમો ભરાઈ ગયો અને આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે તમે આ બધી સેવા કરો છો, એટલે કે સ્વામી આપના માટે જ છે, આપ રાજી થાઓ. અને સ્વામીએ કીધું ઠાકોરજી પાસે મંગાવડાયા, ઠાકોરજી પાસે બધો એ બક્ષિસ દસ્તાવેજ ધરાવ્યો, સ્વામીએ હાર મંગાવડાયા, પુષ્પો બધા એની પર મૂક્યા, પૂજન કર્યું, સ્વામી બધાને હાર પહેરાવ્યા. અને સ્વામી એકદમ બધા આમ એકદમ આમ ઇમોશનલ થઈ ગયેલા કે આટલી બધી આવી સમજણને આવું સમર્પણ. કારણ કે મહારાજે તો એ પ્રથમના 61મું જે બડીરાજાનું વચનામૃત છે એમાં મહારાજે લખ્યું છે કે ભગવાન અને ભગવાન છે એ પોતાના એવા જે પ્રેમી ભક્તો હોય એની પ્રેમરૂપી જે ભક્તિ છે એ ભક્તિ એ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. બીજી કોઈ રીતે આ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજ એ બંને જેના બંધાય એવા નથી. ગમે તેવી આપણી સંપત્તિ હોય, ગમે તેવી બુદ્ધિને આવડત હોય, પણ એ ના બંધાય. પણ આપણો જો નિસ્વાર્થ પ્રેમ એમના પ્રત્યે જોવે કે આ ભક્તને મારા પ્રત્યે એક નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પિત પ્રેમ મારી માટે છે, તો એ પોતે એ ભક્તને આધીન થઈ જાય, એ વશ થઈ જાય, અને પછી એ પ્રેમરૂપી બંધને પ્રેમરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. તો મહારાજે શું શબ્દ લખ્યા, પછી એ છૂટવાને સમર્થ રહેતા નથી, એ પોતે શક્તિહીન થઈ જાય ભક્ત પાસે કે આની ભક્તિ જેવી છે કે હું આનાથી છૂટો પડી જ નહીં શકું. ત્યારે એવા બંધનમાં સ્વામી આવી ગયા અને ખૂબ ભાવથી અને પ્રેમથી બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો. અને પછી બધાની ઈચ્છા હતી એટલે સ્વામીએ ત્યાં એ ગાતરિયા ઉપર આશીર્વાદ પણ લખી આપ્યા. અને એમાં સ્વામીએ લખ્યું કે તમારી પેઢીઓમાં આ બધો સત્સંગ દ્રઢ રહેશે અને આ ભૂમિ ઉપર એટલે તાંદરજા જમીન એ ભૂમિ ઉપર જે જે સત્કાર્ય થશે એ જે તે સમયે સત્કાર્યનું એ પૂરું એનું પુણ્ય એ તમારી જે તે પેઢીને કાયમ મળતું રહેશે, એટલે પૃથ્વીનો પટ રહેશે ત્યાં સુધી તમારી સેવા ચાલુ રહેશે અને બધાને મહારાજ અક્ષરધામમાં બેસાડશે. અને દસ્તાવેજમાં એક પાનું એડિશનલ ઉમેરેલું એ લોકોએ કે કુટુંબમાં જેટલા સભ્યો હતા નાના મોટા ભાઈ ભાઈ બધાએ સહી કરેલી, નાના નાના બધા ટાબરિયા હતા એ લોકોએ એમ જરૂર ના પડે પણ સહેજે બધાને લાગણી હતી કે બધા સેવામાં જોડાઈએ. અને બધાને એમ હતું સ્વામી આ સેવા કરી છે, અમારે આમ એવી કોઈ આગ્રહ નથી કે આશીર્વાદ લખી આપો, પણ અમારી ભવિષ્યની પેઢી આશીર્વાદ વાંચે જ્યારે અમે લોકો હયાત ન હોઈએ ત્યારે આશીર્વાદ વાંચીને એમને થવું જોઈએ કે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ અમારા છે અને પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે અને એ આપની આ પરંપરામાં જે તે સમયે અમારા વંશજો પણ આવી જ સેવા કરવા પ્રેરાય અને આવું જ સમર્પણ કરી શકે એ પ્રેરણા મને એની માટે આશીર્વાદ લખી આપો. એટલે સ્વામીએ ખૂબ સુંદર આશીર્વાદ લખી આપ્યા અને એ આશીર્વાદમાં બધું એ ખૂબ જ વરદાનરૂપ બધું લખી આપ્યું. અને એમાં એક વાક્ય તેવું લખ્યું કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની બાજુમાં જોગી મહારાજ બેઠા છે એની બાજુમાં તમને બેસાડશે. પ્લેસ આઈડેન્ટિફાઈ કરી, હા પ્લેસ અક્ષરધામમાં આઈડેન્ટિફાઈ કરતા અને એવી રીતે સ્વામીએ વાક્ય લખ્યું છે. એવું પ્રકાશભાઈ વાત કરતા હતા કે અક્ષરધામમાં મહારાજ બેઠા છે એની બાજુમાં જોગી મહારાજ બેઠા છે એની બાજુમાં તમને મહારાજ બેસાડશે, જેમાં પર્સનલી એમ આઈડેન્ટિફાઈ કર્યું છે આશીર્વાદમાં. એટલે આવી રીતે સર્વસ્વ સમર્પણ એ ભગવાન અને સંતની મરજી જાણીને પોતાનું કરવું એ મહારાજના વખતમાં પણ આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે, એટલે એવો ને એવો લીલો પલ્લવ સત્સંગ આપણને દેખાય છે. બીજો એક દ્રષ્ટિકોણ સેવાનો એ છે કે મહારાજના વખતમાં હરિભક્તો અપેક્ષાએ રહિત સેવા કરતા, કે સેવાના વળતર રૂપે કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે હું સુખી થઉં કે મારા દેહમાં જે રોગ છે એ ટળી જાય અથવા તો ભગવાન અને સંત મને બોલાવે એવી પ્રકારની કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. આજે સ્વામીના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે બધું જ અર્પણ કરી દે, જબરજસ્ત સેવા કરી દે પ્રસંગે ટાણે, પણ કોઈ પણ પ્રકારની લેશ માત્ર પણ અપેક્ષા એમના અંતરમાં નથી. શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો તે વખતે પર્વતભાઈએ 16 કળસી અનાજ એ મહારાજને અર્પણ કરેલું, એ દ્રષ્ટિકોણથી કે મહારાજ કોઈ એવા ગરીબ હરિભક્તો હોય અને જે કદાચ એવી રીતે અફોર્ડ ના કરી શકે એટલે કે ખરીદી ન શકે આટલું મોંઘું અનાજ દુષ્કાળ વખતે, તો તમે પ્રેમથી એ બધાને અનાજ આપજો. એમ કરીને પોતાના કોઠારમાંથી 16 કળસી અનાજ શ્રીજી મહારાજને આપેલું. આમ તો એક કળશી એટલે કેટલું છે બહુ મને ખબર નથી, 16 મણ એટલે એટલું અનાજ મહારાજને એમણે અર્પણ કરેલું. એક કળશી એટલે 16 મણ, એ 16 કળશી અનાજ એટલે લગભગ 256 મણ થયું, 250 મણ અનાજ એમને મહારાજને બધું દુષ્કાળ વખતે જ્યારે સોનાના ભાવ હતા અનાજના તે વખતે અર્પણ કરેલું. પણ એ જ પર્વતભાઈ એ જ્યારે એક પ્રસંગે મહારાજનો સમાગમ કરવા માટે ગઢડા આવ્યા અને તે વખતે એક અઠવાડિયા સુધી મહારાજનો સમાગમ કર્યો અને એક દિવસ મહારાજે પૂછ્યું કે શું કેમ છો અને બધું વ્યવસ્થા થઈ ગઈ છે ને અને ક્યાં જમો છો, ત્યારે પર્વતભાઈ કે મહારાજ એ તો બધું થઈ રહે છે, આપના દર્શન થાય છે અને કથા વાર્તા સંભળાય છે. પણ તે વખતે વાત ખુલી અને મહારાજને ખબર પડી કે આ પર્વતભાઈને તો બિચારાને અઠવાડિયાથી ડાળિયા ઉપર જ જીવે છે કે. અને મહારાજે પૂછ્યું ત્યારે મૂળજી બ્રહ્મચારીએ કીધું કે મહારાજ અમને એમ કે આ તો દરબારગઢના ત્યાં અહીંયા દાદા ખાચરના મહેમાન છે એટલે ત્યાં લાડુબા જીવબાના ઓરડે જઈને જમી લેતા હશે. અને એ લોકો વળી એમ સમજ્યા કે આ તો મહારાજ પાસે રહે છે એટલે ત્યાં મહારાજનો થાળ મૂળજી બ્રહ્મચારી એને જમાડી દેતા હશે. એટલે થયું તો બે બાજુથી રહી ગયા, આપણી ભાષામાં બે બાજુથી બિચારા રહી ગયેલા. પણ એમને એવો અભાવ નહીં આવેલો, એમને એવો અવગુણ નહીં આવેલો કે મેં એક જમાનામાં જ્યારે દુષ્કાળ હતું ત્યારે આ જ દરબારગઢમાં મહારાજને ઉપયોગમાં આવે અને હરિભક્તોને ઉપયોગમાં આવે એની માટે દુષ્કાળ વખતે મેં 16 કળશી અનાજ આપેલું અને આજે કોઈ 2 રોટલી માટે મારી કોઈ કદર નથી કરતું, મારી કોઈ ધ્યાન નથી રાખતું, કોઈ અપેક્ષા નહીં. મહારાજ એમને કહ્યું અને મહારાજ જરામ દિલગીર થઈ ગયા એ કે મહારાજ તમે શું કામ એમાં દિલગીર થાવ છો, મારે તો આપના દર્શન થાય છે, આપની વાતો સંભળાય છે અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતનો સમાગમ થાય છે એટલે જેની માટે હું આવ્યો છું એ તો બધું થાય છે. કેવી સમજણ કહેવાય બોલો, કે જેની માટે હું આવ્યો છું એ બધું થાય છે. પેલું તો ઓછું વધતું થયું, ક્યાં આપણે ભૂખ્યા મરી ગયા. આ ડાળિયા છે એ થોડાક ખાઈને પછી પાણી પી લઈએ છીએ અને ડાળિયાનો તો ગઈકાલે આપણને પ્રભુચરણ સ્વામી વાત કરી કે થોડા ખાઈએ એટલે ભરાઈ જાય સુધી હાય ડાળિયા થઈ જતું હશે એમને. એટલે એ હાય દાડ એટલે એ દ્રષ્ટિકોણ થઈ થોડા ડાળિયા ખાતા હશે, પાણી પીતા હશે એટલે બધા ફૂલી નહીં સુધી આવતા રહેતા હશે એટલે. પણ આવી શ્રદ્ધાથી આ સમાગમ કરેલો એમણે. પણ મુખ્ય તો એ જોવાનું કે અપેક્ષા નહીં, અને અપેક્ષા નહોતી એટલે કોઈ પણ ઠેકાણે એમને અવગુણ આવ્યો નહીં કે આ મેં આટલી સેવા કરીને મારી વ્યવસ્થા અહીંયા થતી નથી. એટલે આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી સમજણ એ સેવા કર્યા પછી પણ એમને રહેતી. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે જે આટલી મોટી સેવા કર્યા પછી પણ ટાણું અને પ્રસંગ એ ભગવાન અને સંતનું સાચવ્યું હોય એવી સેવા કર્યા પછી પણ અપેક્ષાએ રહિત એ સત્સંગમાં રહેતા હોય છે. દિલ્હીમાં આપણે અત્યારે અક્ષરધામ ભવ્ય બંધાય છે, 110 એકર જમીન ઉપર અત્યારે આખું સ્પ્રોલિંગ કેમ્પસ તૈયાર થાય છે અને આપણે બધાને ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં પધારશું અને આપણને અક્ષરધામને મૂર્તિના બધા ભવ્ય દર્શન થશે. પણ જે જમીન ઉપર આપણે પગ મૂકશું એ જમીનની મુખ્ય સેવા એ જીસી પટેલ, એ અમેરિકા છે, એમણે કરેલી છે. એને સિંગલ બિગ ચેક, બહુ જ મોટી સેવા એમણે કરેલી છે. કદાચ બીએપીએસના ઇતિહાસમાં એ મોટામાં મોટો ચેક અર્પણ સ્વામીને થયેલો હશે એવી જબરદસ્ત સેવા એમણે જીસી પટેલે કરી છે. એટલે મૂળ તો એ લોહી જ ભૂદરભાઈનું લોહી હોય એટલે પાછું પડે નહીં, નગાસરના ભૂદરભાઈના દીકરાના દીકરા થાય ઘનશ્યામભાઈ. અને જે ભૂદરભાઈએ શાસ્ત્રીજી મહારાજ ત્યાં એમના ઘરે ગયેલા અને કટોકટી હતી, પૈસાની ખૂબ જરૂર હતી, જ્યારે 5-6 ફેમિલી એવા હતા કે જ્યાં શાસ્ત્રીજી મહારાજ હકથી માંગતા લાવ પૈસા, ત્યાં જઈને આમ પધરામણી કરે, પૂજન કરે, ગોળ ગોળ વાતો કરે, કલાક બેસે, બે દિવસ રોકાય, પછી ધીમેથી સેવાની વાત કરે એવું નહીં, પંપાડી સીધું મોઢે જ કીધું લાય પૈસા કેટલા જ જોઈએ છે. એમ જ એવા અમુક જે કુટુંબો હતા એમાંનું આ ભૂદરભાઈ નગાસરના શાસ્ત્રી મહારાજના ત્યાં ગયેલા અને પછી શાસ્ત્રી મહારાજે પૈસા માંગ્યા હતા અને તે વખતે આખા વર્ષની ખેતીની ઉપજ એ 10,000 રૂપિયા એ ભૂદરભાઈ આપેલા. પણ એ લેવા ગયા ત્યારે એના પત્નીએ આડા ઉભા રહી ગયેલા, ના આપું કે છે, દર વખતે આ તમારા સ્વામી આવીને લઈ જાય છે કે. એમને એટલો બધો બહુ દ્રઢ સત્સંગ તે વખતે હતો નહીં કે થોડાક લઈ જાવ લઈ જઈએ પણ આખું વર્ષ આપણે શું ખાશું. ભૂદરભાઈ કે તારામ બુદ્ધિ છે, કોણ ઘરે આવ્યું છે અને કોણ આપણી પાસે માંગે છે કે તું ખસી જા કે મારા એને આપી દેવા દે. પણ ખસ્યાણીને પટારાને વળગી રહ્યા અને એ તે વખતે ભૂદરભાઈ એમના પત્નીને પકડી અને પટારાથી જુદા કરી અને થાંભલે બાંધી દેલા. એ પ્રસાદીનો થાંભલો હજી છે એમના ઘરે. આ વખતે અમે ત્યાં એમને ત્યાં પધરામણી કરી, જીસી પટેલની એમની ઓફિસ, એમની ટેલિકોમ મોટી કંપની છે, એ કમ્યુનિકેશન્સ કંપની એમની ઓફિસમાં અમે પધરામણી કરી અને તે વખતે સહેજે નીકળતી વખતે આ પ્રસંગ નીકળ્યો એટલે એ પોતે જાતે જ બોલેલા કે થાંભલો હજી ત્યાં ગામડે એક ઘરમાં છે અને એમના પત્નીને બાંધીને કોથળીમાં પૈસા નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા, પણ એ તો આમ બોલતા હોય ને કે ધનાથી આપવા આમ તેમ. શાસ્ત્રી મહારાજને આગલા ઓરડામાં બધી વાતો સંભળાય, પ્રસંગ બધો. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં સાંઈ કે શું, એટલે બુદ્ધરભાઈ કે સ્વામી એ તો બધું અમારા ગ્રહસ્થને ચાલ્યા કરે, તમે તમારે નીકળો. કહે છે સ્વામી કે અત્યારે કે આ તમને કોથળી હાથમાં આપી 10,000ની, તમે ઊભા થાવ અને આણંદ સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી જાઓ. કહે છે સ્વામી એ તો આવતો કોઈ થોડે કે સ્વામી આપણા ઘરે પધરામણી આવે, 5-10 મિનિટ પછી આપણે થોડે કહીએ સ્વામી ચલો ઉપડો. કહે છે એવું થોડે કહીએ આપણે. ભૂધરભાઈ કહે કે ભાઈ આપણે ચાલો. કહે છે સ્વામી કે કેમ, કે સ્વામી હવે પેલીને બાંધી છે અત્યારે દોરડીથી, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી આવીને જંટવીને લઈ જશે. કે એવી છે કે તમારો ઉપવાસ પડશે નહીં કે તમે ચાલો. કહે છે એમ કંઈ શાસ્ત્રી મને ઊભા કરેલા. પણ એ ભૂધરભાઈનું લોહી, એ સિદ્ધું જ આ લોહી કોઈ દિવસ સેવામાં પાછું પડે આમ. અને જબરજસ્ત એમણે આ સેવા કરેલી ને તમે આપણે અક્ષરધામની જે ખાતવિધિ થઈ ત્યાં સ્વામી એમની બાજુમાં એમને બેસાડેલા, અને ખૂબ જબરજસ્ત એમની આ સેવા સમર્પણ. પણ એ આખો પ્રસંગ એ ખાતવિધિનો પૂરો થયો અને સ્વામી એમને ચાંદલો કરેલો, ચોખા ચોડેલા, નાણાં છડી બાંધેલી, એ પ્રસંગ પૂરો થયો ને પછી એ ખાતવિધિની મુખ્ય સભા યોજાઈ. અને એમાં પણ એ આખો પ્રસંગ પૂરો થયો પછી બધા મહેમાનો અને બધા જમ્યા, જમીન બધા છૂટા પડ્યા. અને પછી સંતો પણ બધા ત્યાંથી નીકળતા હતા પાછા પોતાના ઉતારે જવા માટે, ત્યારે બ્રહ્મવિહારી સ્વામીને સંતો ગાડીમાંથી ત્યાં ઉત્સવ સ્થળેથી એ જમીનેથી બહાર રોડ ઉપર આવ્યા ત્યારે જીસી પટેલને બહાર ફૂટપાથ ઉપર ઉભેલા જોયા. એટલે બ્રહ્મવિહારી સ્વામી એકદમ નજર પડી, એટલે ગાડી ઊભી રખાવીને કાચ ખોલીને બૂમ પાડી, જીસી. એટલે એકદમ એમને એમ જોયું કે કોણે બૂમ પાડી, એટલે ગાડી તરફથી અંદરથી બ્રહ્મવિહારી સ્વામી એમ હાથ ઉછો કર્યો, અહીંયા અકામિયાર કામિયાર કે. એટલે જીસી એકદમ નજીક આવ્યા એટલે પૂછ્યું કે કેમ અહીંયા, વાર યુ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ? એટલે જીસી કે કાંઈ જ નહીં કે, આ તો ખાલી આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ટેક્સી. બ્રહ્મવિહારી સ્વામી કે તમે ટેક્સીની રાહ જુઓ છો કે તમારી પાસે વાહન નથી કે? એ કે ના ના સ્વામી, સવારે હોટલ પરથી આવી ગયેલો, પણ ત્યાં હોટલ પર તો ત્યાં રોકાયા હોય તો ત્યાં મોટી ને સારી હોટલ એટલે નીચે તો કેબ બધી ઊભી જ હોય એમને એમ, પણ અહીંયાથી પાછું જવા માટે આવું છે એક નોઈડાથી ઇન્ટિરિયર આવવામાંથી એ જ સમયે ટેક્સી મળવી ખાલી એ તો અઘરું જ છે ને. એટલે કે આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ઇટ, હમણાં મને મળી જશે કે. એટલે કે તમારે ભલા માણસ ત્યાંથી મળે આવતા, અહીંથી ના મળે, તમારે કહેવું જોઈએ ને કે. કે ના ના સ્વામી હવે એમાં શું કહેવાનું કે, આ તો મેં આમ આપ જમ્યા કર્યા, થોડું ચાલ્યા એટલે જરા પેટમાં સારું રહે, થોડું જમ્યા પછી વોકિંગ થયું, આમ ઊભા છીએ કે હમણાં ટેક્સી મળશે એટલે જશું કે. અને આપણે ક્યાં અત્યારે મોટો વેપાર ધંધો છે ને, ક્યાં ઓફિસે જવું છે ને, ક્યાં ઘરે કોઈ રાહ જોનારું છે કે, હોટલ પર જ જવું છે, 5-15 કલાક 5-15 મિનિટ આગું પાછું એમ. બ્રહ્મવિહારી સાહેબ કેમ કરો, તમે બેસી જાઓ, અમે તમને હોટલ પર મૂકીને પછી ઉતારી જશું. કે ના ના સ્વામી, ડોન્ટ ટેક ધ ટ્રબલ, કમ ઓન, કે તમે શું કામ તકલીફ લો છો, કે તો હું પહોંચી દઈશ કે. અને આમ એકદમ આમ સાહજિકતાથી બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગનું બાપા પાસે વર્ણન કરેલું કે સ્વામી વાર્તાલાપ દરમિયાન એમના ચહેરા ઉપર એક આટલો અણસાર પણ આપણને જોવા ન મળે, કે હમણાં જ જસ્ટ અ ફ્યુ આવર્સ બેક, કે થોડાક કલાકો પહેલાં, કે આમ સ્વામીની બાજુમાં બેસીને સ્વામીના અને યોગીજી મહારાજનો આમ જીવનો જે સંકલ્પ, એમાં ખાતવિધિમાં બાજુમાં બેઠા હતા અને આટલું બધું સ્વામીએ એમનું રાખ્યું, અને થોડાક કલાકો પછી હી વોઝ વેઇટિંગ ઓન ધ ફૂટપાથ ફોર અ કેબ. અને મને કોઈએ પૂછ્યું નહીં, મારી કોઈ ગાડીની વ્યવસ્થા નથી કરતું, આજના દિવસે તો મારું કોઈ ધ્યાન રાખવું જોઈએ, મને કોઈ પૂછવું તો જોઈએ કે તમે પાછા કેવી રીતે જવાના છો, તમારો ઉતારો ક્યાં છે, કોઈ મને પૂછતું નથી. આવો ભાવ એમના ચહેરા ઉપર, એમની બોલીમાં એટલે કે શબ્દમાં, કે એમની આંખોના હાવભાવમાં લેશ માત્ર પણ જણાતો નહોતો, સ્વામીના આંખમાં જળજળી આવી ગયેલા. સ્વામી કે, એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ સ્વામીને મનમાં એમ થઈ ગયું હશે કે હા, કેવી આમ અપેક્ષા રહિતની આ બધી સેવા કહેવાય. તો આવા હરિભક્તો આજે પણ છે. પછી તો સંતોએ બહુ આગ્રહ કર્યો એટલે ગાડીમાં બેઠા અને ત્યાં એમને ઉતારે એમને મૂકીને પછી સંતો પોતાના ઉતારે ગયા. પણ એમને એવી અપેક્ષા નહીં કે મારી માટે આટલી વ્યવસ્થા થવી જોઈએ. તો જે મહારાજના વખતમાં આવા હરિભક્તો પર્વતભાઈ જેવા હતા, કે આવી સેવા કરી હોય પણ સેવાની બદલીમાં કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે એમની રાખ રખાવટ થાય કે એમને સાચવાય. પણ મહારાજના વખતમાં જેવા હરિભક્તો હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ આવા છે, કે આ બધી જ સેવા કરી હોય છતાં લેશ માત્ર પણ અપેક્ષા એ ક્યાંય સંસ્થા પાસેથી, સ્વામી પાસેથી, અથવા તો વ્યવસ્થા તંત્ર પાસેથી અપેક્ષા લેશ માત્ર પણ નહીં રાખવાની. તો આ રીતે જો સેવા થાય તો એ સેવા લેખે લાગે, એનું 100% આપણને ફળ મળે. એ અપેક્ષા જ નહીં કે એકવાર ભગવાન અને સંતને અર્પણ કરી દીધું પછી એ આપણું રહ્યું જ નથી, એ અર્પણ કર્યા પછી પણ મારું છે એવું માનીએ છીએ એટલે અપેક્ષા રહે છે. એક્સપેક્ટેશન્સ કેમ રહે છે કે મેં આપ્યું ને, હજી એ ભાવ થોડો એ અર્પણ કર્યા પછી પણ એમાં પોતાપણાનો ભાવ રહી જાય છે, એ કનેક્શન ચાલુ રહે છે ને, એટલે પછી અપેક્ષા છે. આપ્યું છૂટ્યું એટલે એમાં મારું કાંઈ જ નહીં. જો એવું મનાઈ જાય તો કોઈ પણ જાતની અપેક્ષા લેશ પણ રહે નહીં. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ આવી સેવા કરતા અને અપેક્ષા રહિત આવી સમજણે સહિત સેવા કરતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. એટલે એક સેવા સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે એટલે એક સેવાની દ્રષ્ટિકોણથી

સાચર હતા, એમના બે જુવાન દીકરા એ ધીંગાણામાં ધામમાં ગયા. પછી વારસમાં તો કોઈ રહ્યું નહીં. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે સભામાં જ ખરખરો કર્યો. મહારાજ કે તમારા બે જુવાન દીકરા ધામમાં ગયા. ત્યારે સોમલા ખાચર કે મહારાજ એમાં શું છે બીજું, કે એ તો તમારા હતા અને તમે લઈ લીધા, કે અહીં તો જીવતા લાખના ને મુવા સવા લાખના, કે અહીંયા બેઠા હતા ને આપને કથા વાર્તા દર્શનથી સુખ આવતું, હવે દેહ પડી ગયો તો આપના ધામમાં બેઠા છે ત્યાં પણ આપની મૂર્તિનું સુખ છે જ, એટલે તો કાંઈ ફેર પડ્યો નથી. મારા કરતાં તો એ ભાગ્યશાળી કહેવાય કે વહેલા ધામમાં બેસી ગયા. કેવી સમજણ! હવે આવી સમજણ વ્યક્ત કરે તો સામે કંઈ બોલવાનું રહે? આવી સમજણ જો વ્યક્ત કરે ભક્તો, પછી આમને તો કંઈ આશ્વાસન આપવાનું રહે જ નહીં, કંઈ ખરખરો વ્યક્ત કરવાનો રહે જ નહીં. મારા તો આમ જોઈ રહ્યા હશે, બીજું તો શું કર્યું હશે, આપણે ખાલી આ તો અંદાજથી કહી શકીએ કે આમ જોઈ રહ્યા હશે આમ, કે હવે આમને તો બીજું કંઈ કહેવાનું રહ્યું નહીં. પણ એ રાજીપો પણ એવો વરસ્યો હશે કે આવી સમજણ. આપણે ત્યાં નવસારી પાસે સરઈ ગામ છે, ત્યાં આપણા હરિભક્ત છે મગનભાઈ, તો શિખંડ બનાવે છે, ઘણા બધા પ્રકારનો શિખંડ બનાવે છે. એ પછી પેલા કોથમીરનો શિખંડ બને છે, આદુનો શિખંડ બને. હા, એ તમારે ભર શિયાળામાં ઠંડીમાં ધ્રુજતા ધ્રુજતા પણ તમે આઈસ્ક્રીમ પેલો શિખંડ ખાઈ શકો. હા, કારણ કે આદુનો હોય ને એટલે ઇફેક્ટ ના કરે, શરદી વધારે નહીં એટલે ખાઈ શકાય, દમવાળા હોય એથી ખાઈ શકે એટલે ચિંતા નહીં. એટલે એવો આદુનો શિખંડ પણ એ લોકો બનાવતા હોય છે. પણ આવા અનેક પ્રકારના શિખંડ, અને દર વખતે અન્નકૂટમાં થોડા દિવસો પહેલાં એમની વેન નીકળે ઘરેથી, મારુતિ વેન, અને એમાં શિખંડ ભરીને છેક ભાદરા સુધી બધા જ મંદિરમાં અન્નકૂટના દિવસે એમનો શિખંડ ધરાવાય છે. અને એમના ઘરમાં પુરુષો અને મહિલાઓ બધા સવારથી ઉઠીને શિખંડ બનાવવા માંડે, કારણ કે પછી ફોર્મ્યુલા બહાર જાય નહીં એટલે બહુ પાછા કારીગરો રાખ્યા નથી, નહીં તો ફોર્મ્યુલાની બહાર જતી રહે, કોક વળી મોટા પાયા ઉપર પ્રોડક્શન ચાલુ કરીને એક્સપોર્ટ ચાલુ કરી દે. એટલે આ ફેમિલી, અમે 93 સાલમાં પાર્ષદમાં ભગતમાં એ બાજુ વિચરણમાં હતા ત્યારે એમના ઘરે પધરામણી પણ કરેલી, એમને બધા બતાવેલા, તે બધા 15-17-20 જાતના આઈસ્ક્રીમ પેલા શ્રીખંડ હતા. પણ એ આવા એવા નિષ્ઠાવાન હરિભક્ત કે એ એમના દીકરાની દીકરીને એ ત્યાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ કરમસદમાં એડમિશન લઈ લીધેલું, અને ત્યાં સેશન એટલે કે ટર્મ શરૂ થતી હતી એ મૂકવા માટે જતા હતા. અને ત્યાં હાઈવે ઉપર જબરજસ્ત હેડ ઓન કોલિઝન ત્યાં એક્સિડન્ટ થયો. તે મગનભાઈ અને એમના નાની દીકરી એટલે કે દીકરાની દીકરી, એમની ગ્રેન્ડ ડોટર, એ કંઈક એની 7-8 વર્ષ 9 વર્ષની ઉંમર હશે, એ બંને જણા જીવ્યા. અને મગનભાઈના દીકરા અને દીકરાની વહુ એટલે કે આ નાની દીકરી જે ગ્રેન્ડ ડોટર હતી એના મા બાપ, એ બંને જણા ઓન ધ સ્પોટ ત્યાં એક્સિડન્ટમાં ધામમાં ગયા. મગનભાઈ તો ઘણા બધા સ્વસ્થ હતા, નાનું બાળક હોય તો આમ જરા હિપતાઈ જાય, પણ જરા પણ મગનભાઈ એકદમ સ્થિર રહ્યા. બધી વ્યવસ્થા કરી, બાજુમાં બોચાસણ ગામ મને એમાં સંતોને જાણ કરી, અને પછી તો પછી પોતાના ગામ પાછા ગયા. બીજા વાહનની વ્યવસ્થા સંતો એને બધા કરી આપી, અને પોલીસ ક્લિયરન્સને આ તે પોસ્ટમોર્ટમને બધું વહેલું પતાવ્યું આણંદથી, અને બધા પાછા ત્યાં ગામ પહોંચી ગયા. બધી વિધિ પણ બધી પૂરી કરી દીધી, બધા સંતો ત્યાં નવસારીથી બધેથી ગયા, અને ઘણા સંતોનો ફોન આવ્યો, કારણ કે એ હરિભક્ત સાથે ઘણા બધા સંતો સાથે એમને પરિચય, બધા મંદિરોની એમની સેવા કરી એટલે બધા સંતો ઓળખતા હોય. પણ બધાને એક જ વાત કરે કે સ્વામી એમાં શું આપણે ખરખરો કરવાનો, મને તો દુઃખ જ નથી, એ તો મહારાજના ધામમાં જ બેઠા છે, આપણે તો સત્સંગી છીએ અને મહારાજનો આશરો છે એટલે બીજું કંઈ આપણું થાય જ નહીં. પણ મારા કરતાં મારા દીકરા અને મારા દીકરાની વહુ બંને ભાગ્યશાળી કહેવાય કે બંને જણા વહેલા ધામમાં બેસી ગયા. એટલે તો આપણે તો જીવતા લાખના ને મુવા સવા લાખના, સંતો કંઈ વાત કરી પહેલાં તો મગનભાઈ કથા ચાલુ કરી દે, અને એક આંસુ એમના આંખમાંથી પડ્યું નથી. અને સ્વામીને આવીને વાત કરી બોચાસન કે ગુરુ પૂનમની રસોઈ આપી છે મારે, અને ગુરુ પૂનમની બોચાસનમાં એમને 3-1 વર્ષ કદાચ થયા હશે, 3-1 વર્ષ પહેલાં એમને રસોઈ આપી, અને ગુરુ પૂનમની સભા છૂટી જાતે સાકર વેચવા ઉભા રહ્યા. કોઈ પૂછે કે મગનભાઈ શેની સાકર, કે દીકરો દીકરાની વહુ બે ધામમાં બેઠા એની સાકર, કે જમો. અને આમ કેફથી ને ઉત્સાહથી વાત કરતાં કરતાં સાકર વેચે જાતે. અને બે યુવકો ગામમાંથી પકડી લાયેલા સેવામાં જોડે લઈ આવેલા, એ બંને જણા તાંસ બધા સાચવે, એક તાંસ પૂરું થાય બીજું હાથમાં આપે, પકડી રાખે ભારે હોય ત્યાં સુધી, હલકું થાય એટલે જાતે પકડીને બધાને સાકર આપ્યા કરે. પણ આવી સમજણ, અને એ વખતે કે સ્વામી પાસે એવો દાવો નહીં કે સ્વામી આવું કેમ થયું, ઘણા તો દાવો માંડે છે કે સ્વામી અમે આટલી સેવા કરી, આટલો સત્સંગ કરીએ છીએ, રવિસભામાં આવીએ છીએ, અને મારો જુવાન દીકરો એ કાર એક્સિડન્ટમાં ધામમાં ગયો, અથવા તો મારી દીકરી છે સાસરેથી પાછી આવી. હવે તો લખણો આવે ખરી પાછી, પણ હવે સમજણ આપણી ના હોય એવી, અને એ વખતે આપણને એમ થઈ જાય હવે દીકરાનું આવરદા આવી રહ્યું હોય, એની આવરદા પૂરી થઈ ગઈ હોય તો એ ધામમાં જાય. સ્વામી કહેતા હોય છે કે ભાઈ આવરદા એ પૂરી થઈ ગઈ તો જતા હોય ધામમાં, પણ આપણે દાવો મંડાઈ જાય છે ભગવાન અને સંત પાસે કે આવું કેમ થયું. અમારે ત્યાં રાજકોટમાં એક હરિભક્તને એક વખત અમને સંત અમને ફોન આવ્યો અને મને કે સ્વામી

0: એ હું ધર્મ તો નિયમિત કાઢું છું. એટલે મેં કહું બરાબર છે, આપનો ધર્મ તો બહુ નિયમિત છે, અમે જોઈએ છે. તો કે દશાંશ નિયમિત કાઢું છું, બાકીનું જે ધન રહ્યું એ શુદ્ધ થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર, તો મહારાજની આજ્ઞાથી તમે સેવા કરી દે એટલે બાકીનું ધન શુદ્ધ મારા હકનું થઈ ગયું કહેવાય. મેં કહું આ બરાબર છે, તમારા હકનું થયું કહેવાય. આ બે પ્રશ્નોના હજી તો ઉત્તર પૂરા થયા. બીજા પ્રશ્ન ત્યાં તો એને પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર ફાયર કર્યું, તો પછી મારા ઘરે ચોરી શું કામ થઈ? બાકીનું ધન જો શુદ્ધ થઈ ગયું હોય, પવિત્ર અને મારા હકનું થઈ ગયું હોય, તો મારા ઘરે ચોરી શું કામ થઈ? બોલો, આવો દાવો મંડાઈ જાય છે કે નહીં? એટલે પછી મેં હસતા હસતા કીધું કે ચોરી આટલી બધી સેવા કર્યા પછી પણ કંઈ અજુકતું બને એમાં સમજણ કેવી રહે છે એ ચકાસવા માટે પણ મહારાજે આ કરાવડાયું હોય. કરતા હરતા તો મહારાજ છે. આપણે બધી રીતે સાચા હોય છતાં દુઃખ મૂકે, કોઈ પણ રીતે આપણે દુઃખને લાયક ન હોઈએ છતાં પણ એ આપણને આપણી સમજણને આપણો સત્સંગ ચેક કરવા માટે દુઃખ મૂકે. કારણ કે આમની પાસે આપણને આપણો સત્સંગને આપણી નિષ્ઠા ચેક કરવા માટે એક જ ટૂલ છે. હી ઇઝ ઓનલી વન ટૂલ ટુ ચેક અવર સત્સંગ. કયું ટૂલ છે? દુઃખ મૂકવું. એ તમને વ્યવહારમાં કે સત્સંગમાં કે દેહમાં ક્યાંક દુઃખ મૂકે એ વખતે તમારી સમજણ કેવી રહે છે? તમે આમ ત્રાજવું માંડો છો કે જો હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, ઘર સભા કરું છું, રવિ સભા કરું છું, ઉત્સવ સમય સ્પોન્સર કરું છું, ધોતિયા ઉડાડું છું, આ બધું કરું છું, તો મને મેં આમ ખોટું તો કંઈ કર્યું નથી, આમ કંઈ શ્રદ્ધાથી બે પતિ પત્ની હા માઈને બે વિચારે બે ગણે તો કે આ ગણી લિસ્ટ માંડીને મહારાજ પાસે કંઈ કોર્ટમાં દાવો કરવાનો છે કે જો આ લિસ્ટ તમારું આટલું કરી દેને આવું કેમ થયું? એ તો મહારાજે પ્રથમ 61માં લખ્યું છે કે પોતાના ભક્તની કસોટી કરવા માટે એ દુઃખને મૂકે પણ ખરા, અને પછી એ શાંતિથી બેસીને જોવે કે હવે કેમ વર્તે છે આને. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ઇફ હી એન્જોયઝ ધેટ ઓર નોટ, પણ એટલા માટે કે હી ચેક્સ કે આનો સત્સંગ કેવો છે. અને મહારાજે લખ્યું જો એમાં પણ એની ભક્તિ દિન પ્રતિદિન વધતી જાય અને રતિવા સરસ થાય તો ભગવાન અને સંત એને વશ થઈ જાય. પણ આવું હોય છે? આવો દાવો માંડીએ પછી પેલા હરિભક્ય સ્વામી તો હું ફેલ ને? મેં કહું હવે એ તો તમારે વિચારવાનું. એ તો હસતા હસતા કહેતા હતા, આમ તો સમજણવાળા સારા હરિભક્ત છે પણ આમ સહેજે આ વાત કરતા હતા. પણ જો આવું ઘણી વખત થઈ જાય એટલે એવી સમજણ મહારાજના વખતમાં જેવી હરિભક્તોને હતી એવી આપણને આજે દેખાય છે, ત્યારે આવા હરિભક્તો એવી જ અંતરદ્રષ્ટિ એ હરિભક્તોને રહેતી એવી આજે પણ રહે છે. મહારાજ જ્યારે ગઢડાનું કામ ચાલતું હતું અને રૂડાભાઈ મહારાજના દર્શન કરવા માટે ગયા ત્યાં, ત્યારે એ મહારાજે એમના બે બળદ જોયા અને ત્યાં જ સાઈટ ઉપર જ મહારાજ આમ નીકળ્યા હશે. અને મહારાજે બળદની ચાલ જોઈ અને બળદના આમ જરા દેખાવ જોયો, અને આવા જે સારા પરીક્ષણવાળા હોય એ તો આમ બળદને જોવે અને એક દ્રષ્ટિથી માપી લે કે આ જાત કેવી છે, આ બળદ કેવા છે, એ માપી લેતા હોય. તો મહારાજે જોયું, મહારાજ કે રૂડાભાઈ આ બે બળદ બહુ સારા છે, જાતવાન લાગે છે, અમારે અહીંયા ગઢડા મંદિરમાં આમ સેવામાં હોય તો બહુ સારું. રૂડાભાઈને જરા બંને બળદ બહુ ગમતા અને ખેતી માટે ઉપયોગી હતા અને એની ઉપર જ એમની ખેતી નભતી અને થોડુંક આમ સારા જાતવાન મળી ગયા એટલે થોડુંક મમત્વ પણ ખરું બધું ભેગું. એટલે મનમાં જરા એમ થયું કે એટલે એમને કહ્યું મહારાજને કે મહારાજ એ ચોક્કસ સારી એક બળદની જોડ આવી જ મળી જાય તો હું શોધીશ. કદાચ એવો વિચાર એમને ન પણ આવ્યો હોય કે મહારાજની આવી ઈચ્છા છે તો અત્યારે જ હું બે બળદ આપી દઉં, જેમ જમરાણામાં ગંગારામને વિચાર આવ્યો કદાચ ન પણ આવ્યો હોય એવું પણ બને. પણ એ વખતે ટૂંકમાં એ મહારાજને એ અર્પણ ન કરી શક્યા. અને પછી આમ ઘણા દિવસો સુધી એને કીધું કે શોધતો રહું છું, મહારાજને સંદેશો પણ મોકલતા કે મહારાજ શોધું છું. મહારાજ પણ પૂછાવડાવે કે ભાઈ તમે અમને બે બળદ આપવાના હતા, તમારે જેવા બળદ છે એવા, તેનું શું થયું? ત્યારે રૂડાભાઈ વળી ત્યાં વેડાવદરથી એમના ગામથી કેવડાવે કે મહારાજ મળશે એટલે ચોક્કસ મોકલી આપું છું, હું શોધું છું. અને પ્રામાણિકપણે એમણે શોધ્યા હશે અને શોધ્યા ત્યાં, પણ છતાંય બળદ મળ્યા નહીં. આ બાજુ તો ગઢડા મંદિર પૂરું થયું, પ્રતિષ્ઠા થઈ, મહારાજ પણ થોડા વર્ષો પછી મહારાજ ધામમાં ગયા. ત્યાં સુધી આ બળદનો કંઈ મેળ પડ્યો નહીં ને મહારાજને આપી ન શકે. મહારાજ ધામમાં ગયા અને પછી એમને અંતરદ્રષ્ટિ થઈ કે મહારાજને બે બળદ આપવાનું તો રહી ગયા, પણ હું કેવો મૂરખ કે આ બે બળદ મહારાજને ગમી ગયા તો મહારાજને એ જ વખતે કેમ અર્પણ ના કરી શક્યો? એ બોલ્યા કે આ બે બળદ બહુ સારા છે ને અમારે ગઢડામાં કામમાં આવે એવા છે, તો હું મહારાજની મરજી જાણીને એમને આપી ના શક્યો? એ અંતરમાં એકદમ એટલી બધી બળતરા ઉપડી, તે રાત દિવસ બળતરા રહ્યા કરે અને આમ રાત્રે સૂવે તો સૂઈ ના શકે અને આમ ખાધું હોય પણ કોઈ પણ રીતે એને આમ સ્વાદનો પણ આનંદ ના આવે એવી આમ બેબાકડી પરિસ્થિતિ થઈ ગઈ કે આમ આખુડ વાકુડ થઈ ગયા. મહારાજને બહુ પ્રાર્થના કરી અને પછી ત્યાં વડતાલજીને રઘુવીરજી મહારાજને પણ કહ્યું. પહેલાં તો ત્યાં ગઢડા મંદિરમાં કોઠારી હતા, એમને મળ્યા કે આવું થયું છે ને શું કરું? તો કે રઘુવીરજી મહારાજ તો મહારાજનું સ્વરૂપ કહેવાય ને, જઈને તમે મળો. વડતાલ ત્યાં જઈને મળ્યા અને રઘુવીરજીએ કીધું કે તમે એક બળદની જોડ અહીંયા હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરી દો તો મહારાજની કૃપાથી અંતરે શાંતિ રહેશે. એકના બદલે 12 બળદની જોડ લઈને એમને વડતાલ મંદિર અર્પણ કરી. કે આ તો જબરજસ્ત પસ્તાવો કહેવાય, તાણું ચૂકી ગયા, એટલે આ તો ચક્રવર્તી વ્યાજનું પણ ચક્રવર્તી વ્યાજ, કમ્પાઉન્ડનું પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ એમણે મહારાજ ત્યાં અર્પણ કર્યું. અને રઘુજી મહારાજે સ્વીકાર્યું, બધાને ચાંદલા કરે આશીર્વાદ આપ્યા અને પછી પાછા ઘરે ગયા. ઘણી નિરાશ થઈ કે આપણે મહારાજની ઈચ્છાથી તો સેવા કરી, છતાંય કાંટો તો અંતરમાં રહી ગયો કે બધું બરાબર છે, એકના બદલે 12 જોડ બળદની આપી, પણ જે સમયે મહારાજને જરૂર હતી અને પ્રત્યક્ષ સ્થૂળ દેહ મહારાજ પોતે પ્રગટ હતા ત્યારે તો ન જ આપી શક્યો. એ જે અંતરમાં રહી ગયું અંતરમાં, એ આમ કાંઠો ખૂંચ્યા કરે. એટલે પછી દર વર્ષે એક બળદની જોડે ગઢડા કે વડતાલ જ્યાં રઘુવીરજી મહારાજ આજ્ઞા કરતા ત્યાં આપતા, અને ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે પોતે ત્યાં, અને જ્યારે 12 બળદની જોડે અર્પણ કરી ત્યારે મહારાજે દર્શન પણ દીધા એમને સ્વપ્નમાં, અને કહ્યું પણ ખરું કે રૂડાભાઈ તમારી સેવા અમને પહોંચી ગઈ. એટલે સુધી વાત, છતાં અંતરમાં એક નાનો કાંટો કે સ્થૂળ દેહ મહારાજ હતા ત્યારે તો આપી ન જ શક્યો, એટલું એક ચોખ્ખું અંતરમાં ન કરી શક્યા અને સહેજે આમ રંચ રહી ગયો. તો એમને એ મૃત્યુ સમયે પોતે વિલ કર્યું અને વિલમાં એમણે લખ્યું કે આવી રીતે આ પ્રસંગ મારા જીવનમાં બનેલો છે, એમ કહીને આખો પ્રસંગ લખ્યો. અને છેલ્લે વિલમાં લખ્યું કે આથી મારી ઈચ્છા છે કે આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી મારા વંશજ દર વર્ષે એક બળદની જોડ એ વડતાલ મંદિરે આપે. અને આ એમને વિલમાં લખ્યું. અને વર્ષો સુધી, લગભગ 250 વર્ષ સુધી, એમની 6 પેઢીએ દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. અને પછી તો 6ઠી પેઢીએ બધો અક્ષર પુરુષોત્તમનો સત્સંગ થયો, આપણા સંતોનું બધું વિચરણ એ ગામમાં થતું અને બધો સત્સંગ થયો. તો 1992માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવ વખતે એમના વંશજોને એમ થયું કે આપણે આ વર્ષની બળદની જોડ 6ઠી પેઢી, 6th generation, સામે શ્રીજી મહારાજની પણ 5મી જનરેશન, પ્રમુખ સ્વામી મહારાજ, એટલે કે એમને આપણે અર્પણ કરીએ. તો આમ મહારાજના અખંડ ધારક સંત છે અને એમને અર્પણ કરીએ. ત્યારે આખો પ્રસંગ તો સ્વામીને ખબર હતી અને ત્યાં ચાલુ ઉત્સવે સર્વસ્વમાં જ્યાં સ્વામીનો ઉતારો હતો ત્યાં આ રૂડાભાઈના 6ઠા વંશજ એ બળદની જોડ લઈ સરસ આમ બળદ આમ શણગારેલા ટ્રેડિશનલ રીતે અને ત્યાં ઊભા હતા. અને સ્વામી પણ ઉતારામાંથી, આમ ઓટ ટાઈમ હતો, છતાં પણ આમની લાગણી હતી આખા કુટુંબની, અને બધા 8-10 બધા પુરુષો કુટુંબના ભેગા થયેલા. સ્વામી પણ પોતે સ્પેશિયલ ઉતારામાંથી બહાર આવ્યા, બળદનું પૂજન કર્યું અને એમની બહુ ઈચ્છા હતી એટલે સાથે ઊભા રહીને બળદની સાથે પણ બધા ફોટોગ્રાફને બધું પડાવ્યું. અને પછી સ્વામીને આમ હાથમાં બળદની રાસ આપી અને રાસ આપીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્વામીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને સ્વામીએ કીધું કે હવે મહારાજને તમારી આ બળદની જોડ પહોંચી ગઈ. ત્યારે બધા જ પુરુષ હરિભક્તોએ બધાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરીને હાથ જોડીને બોલ્યા કે સ્વામી આજે કદાચ રૂડાભાઈનું અંતર શાંત થયું હશે. એટલે અમને પણ અંતરમાં એટલી શાંતિ થાય છે કે અમારા કુટુંબમાં મહારાજના વખતમાં એક આ ખ્યાલચૂક થઈ ગયેલો. એ આજે તમે જ્યારે બળદની રાસ હાથમાં પકડી ત્યારે અમને એવા દર્શન થયા કે સાક્ષાત મહારાજ પોતે હાથોહાથ એ બળદની રાસ લેતા હોય એવા આમ એમને સ્વામીની મૂર્તિમાં મહારાજના દર્શન થયા કે આમ સાક્ષાત આમ એ બળદની રાસ લેતા હોય ત્યારે કે અમને શાંતિ થઈ. સ્વામી કે જો તમારી બધી સેવા રહી આવી ગઈ અને હવે વિલમાં ભલે રૂડાભાઈએ લખેલું છે પણ હવે તમારે એ સેવા કરવાની જરૂર નથી, આ તમારી સેવા અહીં પૂરી થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. અને મહારાજે સ્વીકારી ત્યારે બધા બહુ રાજી થયા. પણ જો એક આ ખ્યાલચૂક થઈ ગયેલો તે 6 પેઢી સુધી ચાલ્યું, 250 થી વધારે બળદની જોડ એમણે સંસ્થામાં અર્પણ કરી હશે, પણ આ મહારાજની કૃપાથી એ મહારાજનું આ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું ત્યારે બધું સુધર્યું. પણ આવો પસ્તાવો અંતરમાં રહી જતો હોય, પણ આવા હરિભક્ત ભલે ખ્યાલચૂક તો થઈ ગયો એ તો કદાચ કોઈનાથી પણ થાય, પણ એ રૂડાભાઈની કેવી મોટપ કહેવાય, કેવી આધ્યાત્મિકતા કહેવાય કે આવી અંતરદ્રષ્ટિ એમને અંતરમાં થઈ અને એ અંતરદ્રષ્ટિ થઈ તો એ સેવા પણ કરી. ભૂલ તો થઈ જાય, આ માર્ગ એવો છે, કદાચ ખ્યાલચૂક થઈ પણ જાય સેવા ભક્તિમાં, બધી રીતે આપણે મરજી ન પણ સમજી શકીએ, પણ પાછળથી અંતરદ્રષ્ટિ થાય એ પણ જબરજસ્ત એક આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. અને અંતરદ્રષ્ટિ થયા પછી એ પ્રમાણે સ્થૂળ રીતે વર્તી શકે એ પણ બહુ જ મોટી સમજણ કહેવાય. પણ આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી અંતરદ્રષ્ટિ કરી શકતા અને અંતરદ્રષ્ટિ કર્યા પછી આવી સેવા કરી શકતા. 1993 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર 1 મહિનો રોકાયેલા અને આમ આખો જૂન મહિનો ફિટ, જૂન 1 થી જૂન 30 ત્યાં સારંગપુર રોકાયેલા. અને તે વખતે તો ઘણી વખત આટલા હરિભક્તો ત્યાં સમાગમ કરવા આવતા નહીં, ત્યારે અંદર સભા મંડપમાં જ સ્વામી પૂજા કરતા અને સભા મંડપમાં જ સભા ચાલતી, સવારની સભા. અને સ્વામી ત્યાં આશીર્વાદ આપતા હતા, એક લગભગ 10મી કે 12ની આ તારીખની આજુબાજુ, અને આમ બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, એમાં આશીર્વાદી ચાલુ હતા. એકદમ જ વચ્ચે આપણા સિસવા ગામના નાગજી કાકા હતા, એ ધામમાં ગયા. એ નાગજી કાકા એકદમ સભામાં ઊભા થયા. અમે બધા તે વખતે પાર્ષદમાં હતા. નાગજી કાકા એકદમ ઊભા થયા અને ધ્રુસકે ને ધ્રુસકે સભાની વચ્ચે રડવા માંડ્યા. એટલે સ્વામી એકદમ આશીર્વાદ ઊભા રાખ્યા. સ્વામીને એમ થયું કે શું થાય છે. પછી નારાયણમૂર્તિ સ્વામી ઊભા થયા અને એમનો હાથ પકડીને આમ સાંત્વના આપતા અને બેસાડવા ગયા તો ઊભા જ રહ્યા. નારાયણમૂર્તિ સ્વામી હાથ છોડી દીધો કે નાના સ્વામી, અને એમ થયું કે શું થયું હશે. એટલે સ્વામી એમ માઇક બંધ કર્યું જાતે આવી રીતે. સ્વામી કે શું થયું એમ કે આમ નજીક બોલાવ્યા, પણ આખી સભા એકદમ આમ સ્વામ એકદમ સ્તબ્ધ થઈ ગઈ, આમ સ્થિર થઈ ગઈ. અને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા પાછા બોલતા જાય કે આ સ્વામીને રાજી કરી લેજો, કે કોઈ ટાણું ચૂકતા નહીં, કે અને હું એક ટાણું ચૂકી ગયો છું એનો મને અંતરે એટલો બધો રંજ છે. સ્વામી કે નાગજી કા એવું બોલવાની જરૂર નહીં, આપણી બધી સેવા છે, તમે તો જોગી મહારાજને ખૂબ રાજી કરે. એમ સ્વામી આમ બોલાવે નજીક, પણ એમનાથી આમ એટલું બધું આમ અંતરમાં ભરાઈ ગયેલું, અને કદાચ ઘણા વખતથી અંતરમાં હશે, પણ ભોક મૂકીને રડ્યા. પછી કે લાવો માઇક, મારે વાત કરવી છે. એમ કરીને એમણે માઇક હાથમાં લીધું અને પછી એમણે યાદ કર્યું કે આજથી વર્ષો પહેલાં, કે લગભગ 62-65ની સાલ હશે, તે વખતે જ્યાં અત્યારે પ્રમુખ સ્વામી બેઠા છે એ જ સ્થળે યોગી મહારાજ બેઠા હતા. અને આવી જ રીતે સભા થયેલી, અને તે વખતે સભામાં હું બેઠેલો. પ્રમુખ સ્વામી મહારાજ બાર કોઠારે કંઈક કામ માટે ગયા હશે, બાર કોઠારમાં કોઈ હરિભક્તને મળતા હશે, ત્યાંથી અંદર આવ્યા. 64-65ની સાલનો પ્રસંગ. અને સ્વામી પાછળથી સભામાં આવ્યા અને મને ખભા ઉપર આમ ટપલી મારી, એટલે મેં આમ જોયું કે પ્રમુખ સ્વામી, એટલે મને આમ ઈશારો કર્યો બહાર આવો. એમ કે પોતે ચાલતા હતા, યોગીજી મહારાજના આશીર્વાદ ચાલુ હતા, એટલે હું પણ એમની પાછળ પાછળ બહાર ગયો. એટલે બહાર ગયો એટલે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે. એટલે એમને મેં કહ્યું કે મારી પાસે કંઈક આટલા પૈસા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે જો આપણા હરિભક્ત છે અને એમને અત્યારે દીકરીનો લગ્ન છે અને ટાણું છે, પ્રસંગ છે, તો તમે 500 રૂપિયા એમને આપો, એટલી તમે સેવા કરી દો. એટલે તે વખતે હરિભક્ત પણ બાજુમાં ઊભા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ અને એક આવા સંત, એના સાથે મારા આમ પરિચય પણ ઘણો બધો ખરો. પણ તે વખતે કોણ જાણે કે મારી બુદ્ધિમાં શું પેઠું. આ બધી વાતો તો પાછા રડતા રડતા સભામાં વર્ણન કરે, હા, કે મારી બુદ્ધિમાં શું કુમતી સૂજી કે મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે સ્વામી આપ કહો છો હું આપીશ, મને વાંધો નહીં, પણ એકવાર મને જોગી મહારાજ કે તો હું કાપું. એટલે સ્વામી તે વખતે કીધું, સ્વામી કે તમે અત્યારે આપો, એને ખૂબ જરૂર છે, એમને તાત્કાલિક અત્યારે નીકળી જવું છે, અને ઘરે એમને દીકરીનો પ્રસંગ છે, અત્યારે પૈસાની ખૂબ જરૂર છે, તમે આપો. ફરી વખતે એમણે સ્વામીને કહ્યું, સ્વામી મને આપવામાં વાંધો નથી, પણ મને જોગી મહારાજ કહેતો હું આપું. તો સ્વામી તે વખતે બોલ્યા, સ્વામી કે આ તમને જોગી મહારાજ જ કહે છે એમ તમે માનો. એ કે સ્વામી એમ નહીં, જોગી મહારાજ કહેતો આપું. આવું મેં મોઢામોઢ આ પ્રમુખ સ્વામીને કહેલું. પણ તે વખતે મારા પ્રત્યે કોઈ પણ કુભાવ એમના ચહેરા ઉપર ન જણાયો. એને શાંતિથી સ્વાદ વાંધો નહીં, તમે બેસો સભામાં, હમણાં આપણે જોગી મહારાજના આશીર્વાદ પૂરા થાય પછી વ્યક્તિગત દર્શન વખતે હું તમને સ્વામી પાસે લઈ જઈશ, સ્વામીને આપણે વાત કરી દેશું, પછી તમને જોગી મહારાજ કહેશે તો કે તો મને વાંધો નથી. એટલે એમને આમ સેવા ન કરવી એવું નહીં, પણ એમને જોગી મહારાજ કહે તો. અને પછી એ સભામાં પાછા જઈને બેઠા અને થોડી મિનિટોમાં યોગી મહારાજ આશીર્વાદ પૂરા કર્યા અને વ્યક્તિગત દર્શનમાં થોડા હરિભક્તો એ બધા આવ્યા. અને તે વખતે સ્વામી કંઈક કામમાં અટવાઈ ગયા, સ્વામી આવી નહીં શક્યા હોય, પણ નાગજી કાક એકદમ ફેથફુલી જોગી મહારાજને પૂછ્યું કે સ્વામી આવી રીતે સભા ચાલુ હતી, મને સ્વામી આવી રીતે બોલ્યા અને આવી રીતે કહ્યું અને આવી રીતે સેવા કરવાનું કહ્યું. યોગી મહારાજ એકદમ વચ્ચેથી બોલ્યા કે સ્વામી તો કે તમે કરી દીધી સેવા. તે યોગી તે જ વખતે કે મને ફાળકો પડી ગયો કે સ્વામી વચ્ચેથી જ બોલી ગયા યોગી મહારાજ કે તો તમે કરી દીધી સેવા. ત્યારે જેમ થયું કે આ નથી કરી એટલે રહી તો ગયું જ લાગે છે. પણ પછી હાથ જોડીને યોગી મહારાજે કીધું, સ્વામી મેં પ્રમુખ સ્વામીને એમ કહ્યું કે મને જોગી મહારાજ કહે તો હું સેવા કરું. જોગી મહારાજ કે ગુરુ પ્રમુખ સ્વામી કહે ને તો મને પૂછવા નહીં આવવાનું, કે એ સંસ્થાના ધણી છે કે એ કહે છે એટલે અમે જ કહીએ છીએ એમ તમે માનો. જાઓ ગુરુ, જાઓ પહેલાં અને એમને 500 રૂપિયાની સેવા તમે કરી આવો. એટલે કે હું દોડતો જ ગયો અને રસ્તામાં જ આમ ખિસ્સામાં હાથ નાખીને મેં 500 રૂપિયા કાઢ્યા પણ ખરા. અને બહાર જઈને મેં સ્વામી કોઈ હરિભક્તો સાથે ઉભેલા, કોઈને જમાડવાની વ્યવસ્થા કરતા હતા, ત્યાં જઈને મેં પ્રમુખ સ્વામીને કીધું કે સ્વામી પહેલાં 500 રૂપિયા મારે આપવાના છે તો હું કવરમાં નાખીને તમને આપી દઉં. ત્યારે ખૂબ પ્રેમથી એમને આમ સાહજિકતાથી મારા ખભા ઉપર હાથ મૂકીને કીધું, નાજી કાકા. પછી પેલા હરિભક્તને જરા ઉતાવળ હતી એટલે મેં બીજા હરિભક્તને કહ્યું ને એમને સેવા કરી દીધી છે અને એ તો નીકળ્યા. એટલે પછી કોઈ વખત હશે ત્યારે તમને કહેશું. અને કે એ સ્વામીને આમ એકદમ શાંતિથી સ્વામીએ વાત કરી, પણ જે એ બળતરા અંતરમાં તે દિવસથી ઉપડી કે હા સ્વામી પ્રમુખ સ્વામી મારી પાસે 500 રૂપિયા માગ્યા અને હું ટાણે અને પાછો આટલો આગ્રહ રાખીને અને એ પણ એક હરિભક્તની હાજરીમાં હું એમને આપી ના શક્યો અને પાછું આવું બોલ્યો, એટલી બધી અંતરમાં મને બળતરા રહે છે. અને આટલું બોલીને તો પાછા નાગજી કાકા એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. તે સ્વામી આમ બાજુમાં બેઠેલા સભા મંડપમાં 93ની સાલમાં, સ્વામી કે સ્વામી કે તમારે ક્યાં હવે એ બધી તમારે તો ખૂબ સેવા થઈ ગઈ, જોગીમાં તમારી પર બહુ રાજી છે. પછી સ્વામી બોલવા માંડે જો સ્વામી કે અમે રાજી છીએ, તમે ખૂબ સેવા કરી છે. તો સ્વામીની બાજુમાં ઉભા રહી કે ના ના સ્વામી, બધી વાત સાચી અને આપના વચને બધી સેવા થઈ, કરોડો રૂપિયાની થઈ હશે, પણ એ 500 રૂપિયા અંતરમાં ખટક્યા કરે છે કે 500 રૂપિયાનો રંચ રહી જાય છે કે તે દિવસે આપને મેં ના પાડી. અને તે દિવસથી તો આમ પેલો છાસનો દૂધનો દાજેલો એમ છાસ ફૂકી ફૂકીને પીવે એમ ફૂકી ફૂકીને પીવું છું, પણ આમ તમે જે 500 રૂપિયા હજી મને ઘણી વખત રાત્રે આમ જાગી જાઉં તો આપનો એ ચહેરો દેખાય છે કે નાગજી કાકા 500 રૂપિયા આપજો ને, એવું આમ મને આમ અંતરમાં રહ્યા કરે છે. સ્વામી કેવું તમારે મનમાં રાખવું નહીં, બધી સેવા થઈ ગઈ છે. સ્વામી આમ નજીક બોલાવ્યા, પછી નારાયણ મુનિ સ્વામી ઊભા થઈને આમ સ્વામી પાસે હાથ પકડીને લઈ ગયા. એક હાથમાં નાગજી કાકા માઇક પકડી રાખેલું, સ્વામી એમને આમ નીચાવાળીને ખૂબ આશીર્વાદ આપ્યા, માથે હાથ ફેર્યો. સ્વામી કે વિચાર નહીં કરવાનો, એ સંકલ્પ નહીં કરવાનો, હવે બધું ભૂલી જવાનું અને કંઈ એવું મોટું નથી થઈ ગયું, આપણે તો ઘણી બધી લાખો ને કરોડો રૂપિયાની સેવા થઈ. એ કે ના સ્વામી, આપ એવા આશીર્વાદ આપો કે અંતરમાંથી રંજ નીકળી જાય. કે સ્વામીએ ફરી વખત એમની ઈચ્છા હતી એટલે જોગી મહારાજ જેમ આમ ધબ્બો મારતા એવી લાક્ષણિક શૈલીથી સ્વામીએ પાછા 2 ધબ્બા માર્યા. સ્વામી કે જાઓ, મનમાં તમારે રાખવું નહીં અને એવો વિચાર આવે તો વિચાર કરવોય નહીં. અને સ્વામી કે આશીર્વાદ છે, જોગી મહારાજને સંભાળીને તમને આશીર્વાદ આપીએ છીએ કે હવે મનમાં એવા વિચાર રહેશે નહીં. પણ એ ધ્રુસકે ને ધ્રુસકે સ્વામીના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. એટલે મહારાજના વખતમાં પણ આવા એકદમ પ્રામાણિક અંતરથી ફેથફુલ આવા હરિભક્તો હતા કે કદાચ ખ્યાલચૂક તો થઈ જાય આપણે સમજીએ છીએ, પણ એવી અંતરદ્રષ્ટિ રહેતી. તો આજે પણ આવા આવા હરિભક્તો એવી આધ્યાત્મિક આવા આધ્યાત્મિક ગુણોવાળા છે કે કદાચ આવી ખ્યાલચૂક થઈ ગયો હોય તો એ આવી અંતરદ્રષ્ટિ અંતરમાં હંમેશા રહ્યા કરે. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા, આજે પણ છે. જેવો કેફ પ્રાપ્તિનો આનંદ એ મહારાજના વખતમાં ભક્તોને હતો, એવો આજે પણ છે. આપણે મૂળી ડોશીનો પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે એનો ધણી ધામમાં જતો હતો ત્યારે ધણીએ કીધું કે તે તો તારું કામ કાઢી લીધું પણ મારું તો કોણ જાણે સુઈ થશે કે. ત્યારે મૂળી ડોશીએ કહ્યું કે શું તું તારા ભાગ્ય નથી માનતો કે આ હાથથી મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે અને આ હાથથી મેં મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના પાણી પીધા છે તે અને એ હાથના તે રોટલા જમ્યા છે, માટે તારું પણ કલ્યાણ થઈ ગયું, તને પ્રતીતિ નથી આવતી, બાકી તું પણ અક્ષરધામમાં જ બેઠો છું. એમ મૂળી ડોશી એના ધણીને એ પથારીમાં જ્યારે સૂતો હતો ત્યારે પથારી વશ એ મૃત્યુ સમય હતો ત્યારે કેફથી કહેલું કે મેં આ સેવા કરી છે અને એ સેવાથી મને આટલો આનંદ છે તો તને પણ તારું પણ એ સંબંધે કલ્યાણ થશે જ. કેટલી બધી પ્રાપ્તિનો આનંદ, કેટલો બધો કેફ. એમ આજે પણ હરિભક્તો ત્યાં આપણે કેનેડા સત્સંગ મંડળના પ્રમુખ ભગવાનજીભાઈ જ્યારે એ અંત અવસ્થામાં હતા, નાની ઉંમર 38 વર્ષની ઉંમરે ધામમાં ગયેલા, બ્રહ્મોપનિષદમાં એ ફોટો આપણે જોઈએ છે. સ્વામી અને વિવેક સાગર સ્વામી બંને હોસ્પિટલે ખબર કાઢવા ગયેલા, એ વોઝ સફરિંગ ફ્રોમ લ્યુકેમિયા, બ્લડ કેન્સર, અને ધામમાં જવાના હતા. ડૉક્ટરે કીધું કે થોડા દિવસોમાં ધામમાં જશે. તે વખતે ભારતથી ઉત્તર ભારતના એક બહુ જ મોટા સંપ્રદાયના ધર્મગુરુ એમણે ભગવાનજીભાઈ ઉપર પત્ર લખ્યો, આવતા જતા હશે ત્યાં કેનેડા કોઈ વખત ઉનાળામાં, અને જાહેર સભાઓમાં તો આ ગુજરાતી સમાજના પણ પ્રમુખ એટલે આવતા જતા હોય ને એવી રીતે સંબંધ અને પરિચય હશે. તો એમણે પત્ર લખ્યો કે મને ખબર પડી કે તમને બ્લડ કેન્સર થયું છે અને આ તો જીવલેણ રોગ છે, પણ મને એક મનમાં પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી અને આટલું બધું ભજન સ્વામિનારાયણનું કર્યું, છતાં તમને નાની ઉંમરે આવું બ્લડ કેન્સર થઈ ગયું અને આવો જીવલેણ રોગ, તો મને એમ થાય છે કે તમારે પ્રમુખ સ્વામી મહારાજને કહેવું જોઈએ કે મને, મેં આટલી બધી સેવા ભક્તિ કરી છે તો તમે મને આ રોગમાંથી ઉગારો. આ તો હું એટલા માટે લખું છું કે તમ જેવા ભક્તરાજ છે જાજુ જીવે તો તમારા સત્સંગની અને ગુજરાતી સમાજની પણ ત્યાં પ્રદેશમાં સારી સેવા થઈ શકે. આવું લખેલું એટલે ઇન્ડાયરેક્ટલી એમાં ઘણો બીજો ભાવ પણ સમાયેલો હતો. ભગવાનજીભાઈ પોતે તો ડેથબેડ ઉપર હતા, પણ આમ પથારીવશ અવસ્થામાં પણ, અત્યંત આમ અશક્ત અવસ્થામાં પણ એમના પત્નીને એમણે કહ્યું કે તમે હું લખાવું એ પ્રમાણે આનો આ પત્રનો ઉત્તર લખો. અને એ પોતે બોલતા જાય અને બાજુમાં એમના પત્ની છે, પત્ર લખતા જાય અને એમને લખાવ્યું કે તમે લખો કે આ હાથથી મેં પ્રમુખ સ્વામી મહારાજના ચરણ સ્પર્શ કર્યો છે, આ આંખથી મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, આ કાનથી મેં પ્રમુખ સ્વામી મહારાજની વાણી સાંભળી છે, માટે મને તો અંતરમાં કોઈ પણ જાતનો ઉદ્વેગ નથી કે મને શું નાની ઉંમરે કેન્સર થઈ ગયું, દેહ તો ગમે તે રીતે પડે, હું તો અત્યારે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠો છું અને આ દેહ પડશે પછી પણ હું ભગવાનના ધામમાં છું, માટે મને કોઈ જાતનો અફસોસ નથી. અને અમારા સંપ્રદાયની આ સમજણ છે કે દેહના દુઃખ સારું તો ભગવાન અને સંત પાસે તો કદાપી કશું માંગવું જ નહીં, જેમ એમની મરજી હોય એમ રાખે. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આમ ઈચ્છા હશે તો ભલે એમ હોય, મારે એની સામે કોઈ જ પ્રશ્ન નથી. જેમ મને એમના હાથે થાળમાંથી ઘણી વખત પ્રસાદ જમાડ્યો છે એમાં બ્લડ કેન્સર છે એ પણ હું એમની પ્રસાદી જ સમજું છું. એ પણ એમને જ મોકલેલું છે, તો કેમ મોકલ્યું, શું કામ મોકલ્યું, આ નાની ઉંમરે કેમ મોકલ્યું, એ બધી એમની મરજીની વાત છે, મારે એમને કંઈ જણાવવું નથી. અને તમે એમ કહો છો કે નાની ઉંમરે કેન્સર થયું છે અને કેન્સરથી દેહ તમ જેવા ભક્તનો પડે એ શોભે નહીં, તો રામકૃષ્ણ પરમહંસનો દેહ પણ કેન્સરથી પડેલો, તો શું કંઈ નથી શોભ્યું એમનું? આવા મોટા ધર્મગુરુ હતા એટલે દેહ પડવાની તો ગમે તે રીત હોય, પણ હું તો ભગવાનના ધામમાં બેઠો છું. અને પાછું વચનામૃત કોટ કર્યું કે અમારા ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે દેહ તો ભગવાનનો ભક્તનો ગમે તે રીતે પડે, સર્પ પણ કરડે, વાઘ પણ ખાઈ જાય, પૂરમાં પણ તણાઈ જાય, પણ ભગવાનનો ભક્ત છે તો એ ભગવાનના ધામમાં જશે. આટલો કેફથી પત્ર લખાવડાયો. અને એ આપણો જે સત્સંગ પુસ્તક છે અથવા તો પેલું અંગ્રેજી પુસ્તક છે, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનું ભાષાંતર, એમાં છેલ્લા પાના ઉપર આખો આ પત્ર આપણે અક્ષરશ છાપેલો છે. એ વાંચજો એ શબ્દો, ત્યારે આપણને પ્રતીતિ આવે કે કેટલો બધો કેફ અંતરમાં આ હરિભક્તોને હોય છે, કે પ્રાપ્તિનો આનંદ કેફ, કારણ કે સમજાણું છે કે સર્વોપરી પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે મહારાજના વખતમાં પણ આવી સમજણ હતી, આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ લાખો હરિભક્તોને આ પ્રાપ્તિનો કેફ અને આ સર્વોપરીપણાની સમજણ રહેલી છે. મહારાજના વખતમાં ત્યાં કંજરી ગામના એક હરિભક્ત હતા, લક્ષ્મીદાસ શેઠ, મોટા શેઠ હતા, પણ એમને એકલાને જ સત્સંગ, બીજા કોઈને કંઈ કુટુંબમાં કે આમ એક્સટેન્ડેડ ફેમિલીમાં ક્યાંય સત્સંગ નહીં. અને જ્યારે અંત સમયે 70 વર્ષની ઉંમરે જ્યારે ધામમાં જવાના હતા, થોડી બીમારી થયેલી દેહમાં અને પથારીવશ થઈ ગયેલા, ત્યારે એક દિવસ એમને નરનારાયણ દેવે દર્શન આપ્યા. આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. અદ્ભુત આનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ લખ્યો છે કે અંતરમાં એકદમ તેજ છવાઈ ગયું. આમ જોયું તો કે આમ ઓહો, કોઈ આમ દેવી આવ્યા હોય પુરુષો એવું લાગ્યું. તો કે આમ હાથ જોડીને લક્ષ્મીદાસ શેઠે પથારીમાં સૂતા સૂતા પૂછ્યું કે આપ કોણ? ત્યારે એમને કહ્યું કે અમે તો નરનારાયણ દેવ. બોલો, શું પધાર્યા? ત્યારે કે તમે આમ હવે તમારો દેહ પડે છે તો અમને ધામમાં લેવા જવા માટે આવ્યા છે. કયા ધામમાં? કે તો કે બદ્રિકાશ્રમમાં જ્યાં અમે રહીએ છીએ. મારે ત્યાં આવીને શું કામ છે? કે લક્ષ્મીદાસ શેઠે નરનારાયણ દેવને પૂછ્યું કે ત્યાં મારે આવીને શું કામ છે? તો કે ત્યાં તો તપ ઘણું થાય અને સાત્વિક જીવન જીવાય. તો કે એની માટે કંઈ મેં સ્વામિનારાયણનું ભજન નથી કર્યું, મારે તો અક્ષરધામમાં જવાનું હોય, એટલે તમે આવ્યા, દર્શન દીધા, તમારો આભાર, પણ હું તમારી સાથે આવી શકીશ નહીં. નરનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા. બીજા દિવસે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં દર્શન આપ્યા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં આખો પ્રસંગ લખેલો છે. તે શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા, મોરલી હતી ને આમ મુકટ હતું ને પીછું બધું, એ ઓળખી તો ગયા કે ઓહો, શ્રી કૃષ્ણદેવ પધારો. પથારીમાંથી બેઠા થયા, કારણ કે મહારાજે કહ્યું છે કે અવતારોમાં એ મોટો અવતાર છે. બેઠા થયા અને યોગ્ય સન્માન આપ્યું કે આ બિરાજો. શું પધાર્યા? કે તમને ધામમાં લેવા માટે. તો કે ક્યાં? તો કે ગૌલોકધામમાં. ત્યાં કે મારે ગાયને વાછરા જોડે રમીને શું કામ છે? લક્ષ્મીદાસ સર, ત્યાં મારે ગાય વાછરા જોડે શું રમવાનું? કે હું તો નિર્વાસનિક થયું છું. કેટલો બધો કોન્ફિડન્સ કે મેં તો સ્વામિનારાયણનું ભજન કર્યું છે અને મારા ઈસ્તે સ્વામિનારાયણના આશીર્વાદથી તો હું નિર્વાસનિક થયું છું, કે હું તો અક્ષરધામ સિવાય બીજે ક્યાંય જઉં નહીં, અને મારા સ્વામિનારાયણ લેવા આવે પછી હું દેહ છોડું અને બીજા કોઈ ધામમાં અમે અમને ફાવે નહીં, ગમે નહીં અને અમે જઈએ નહીં. કેટલો કેફથી બોલ્યા છે લક્ષ્મીદાસ શેઠ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન તમ દર્શન આપીને અંતર્ધાન થઈ, એટલે અદૃશ્ય થઈ ગયા. પછી ત્રીજા દિવસે માણકી ઘોડી ઉપર મહારાજના દર્શન થયા. સફાળા બેઠા થઈ ગયા. લક્ષ્મીદાસ, ઓહો, મહારાજ આપ પધાર્યા. મહારાજ કે ચાલો શેઠ, ધામમાં લેવા માટે આવ્યા છીએ. કે મહારાજ તૈયાર જ બેઠા છીએ, બીજું કંઈ છે જ નહીં આ લોકની ઈચ્છા, આપના ધામમાં આપની પાસે બેસવું છે. આ લોકમાં આપના સિવાય અમારા અંતરમાં કંઈ હતું નહીં અને પછી એ આપના ધામમાં જ બેસવું છે. કે ચાલો. મહારાજ કે ચાલો ભક્ત ત્યારે. પણ લક્ષ્મીદાસ કે મહારાજ એક મિનિટ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવીએ ને અંત સમયે કોઈ પ્રશ્ન રહે? કે મહારાજ બીજો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે લોકની તો કોઈ આસક્તિ નથી મારે, પણ મારે તમને એ પૂછવું છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલેલા કોને? આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે શું થયું? તો કે આવી રીતે નરનારાયણ દેવ આવેલા અને પછી આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણ આવેલા અને આવું પૂછતા હતા મને, અને મને તો ધામમાં લેવા માટે આવેલા. મહારાજ કે ત્યારે તમે શું કહ્યું? કે મહારાજ મેં તો કહ્યું મને ના ફાવે તમારા લોકો જોડે, હું તમારા ધામમાં ના રહી શકું, કે હું તો નિર્વાસનિક થયું, સ્વામિનારાયણ લેવા આવે પછી હું અક્ષરધામમાં જોઉં, એમને ના જાઉં. ત્યારે મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હસ્યા કે મહારાજ તમે કેમ આવા પ્રસંગ ઊભા કર્યા? મહારાજ કે આ તો તમારી કસોટી કરવા માટે. કે મહારાજ અમારી કસોટી તો શું હોય? આપની ઈચ્છા હતી ને આપણે કસોટી કરી, પણ અમારા અંતરમાં તો આપના સિવાય ક્યાં કંઈ છે જ. મહારાજ કે ભક્ત અમે પણ જાણીએ છીએ શેઠ કે તમારા અંતરમાં અમારા સિવાય કાંઈ નથી. પણ પછી મહારાજ બોલ્યા, હા બહુ જ સરસ વાક્ય મહારાજ બોલ્યા. મહારાજ કે યુગો સુધી હરિભક્તોને કેવી સમજણથી અમારો આશરો કરવો એ વાતની પ્રતીતિ બેસે એટલે અમે આ પ્રસંગ તમારા જીવનમાં ઊભો કર્યો છે. યુગો સુધી હરિભક્તોએ કઈ સમજણથી અમારો આશરો કરવો, કેવી સર્વોપરિપણાની સમજણ કેળવવી, એટલે અમે તમારા જીવનમાં પ્રસંગ ઊભો કર્યો છે. તે તમારા પ્રસંગથી યુગો સુધી હરિભક્તોને સમજણની શુદ્ધિ થશે. તો જો આજે આટલા વર્ષો પછી આપણે આ પ્રસંગથી આપણે પણ ઘણી બધી શુદ્ધિ આપણી સમજણની કરી શકીએ કે આવી સર્વોપરિપણાની સમજણ. આજે પણ એવા હરિભક્તો છે, તે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણે એક હરિભક્ત છે ભાસ્કરભાઈ, અને એમના કુટુંબમાં બધી જ રીતે દુઃખ ઊભું થયેલું. એક તો પોતે નાણાકીય રીતે એકદમ ધંધામાં ખેંચાઈ ગયેલા, એટલે ઘણું બધું દેવું થઈ ગયેલું. આ તો લગભગ 12-15 વર્ષ પહેલાંનો પ્રસંગ છે. અને એ વખતે એમને 7-8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું. વળી લગ્ન થયા ઘણી વખત 8-10 વર્ષ થઈ ગયેલા, પણ કોઈ સંતાન નહીં. અને આ બાજુ એમના માતૃશ્રી અને એમના પત્ની એ બંને જણા ગાયત્રીની પૂજા અને ગાયત્રીની ઉપાસના કરે, એટલે ગાયત્રી માતા પાસે એમને દર્શન આપે. વળી કોઈક વખત કોઈ મેલી દેવી પણ એમને દર્શન આપી અને બધી વાતો કરે. એમના વૃદ્ધ પિતા તો એમને બાળક ભૂત દેખાય અને ઘરમાં પાછું ભૂત થાય. હવે આ માણસને કેટલું દુઃખ, એક તો આર્થિક રીતે બિચારાને તકલીફ, સગાવાલા બધા પૂછપૂછ કરે, અને પાછું 8-10 વર્ષ લગ્ન થયા કોઈ સંતાન નહીં. એટલે પાછા આમાં તો આ બધો આ બધી રીત એવી છે ને કે આમાં સગાવાળાને વધારે ચિંતા હોય, બે માણસ કરતા, પતિ પત્ની કરતા ને સગાવાળાને બધાને વધારે ચિંતા. હવે મૂકને તારા હમણાં છોકરા થશે, તારે હાચવાના છે, તારે એના ભરણ પોષણ કરવાનું છે. લોકો બહુ ચિંતા કરતા કે તમારે કંઈ છે નહીં, એમ નહીં તો નથી તો, પણ તારે પછી ભવિષ્યમાં થાય તો તારે ભરણ પોષણ કરવાનું છે. પૂછપૂછ એ લોકો હારા વધારે દોઢા થતા હોય છે આમાં તો. એટલે પાછું સગાવાળા તરફથી પાછું એ સાચવવાનું. પાછું ઘરે એક જ સત્સંગી નિષ્ઠાવાન અને મહારાજ સ્વામીની મૂર્તિ રાખેલી, પણ એના પત્નીનું એટલું જોર કે ઘર મંદિરમાં તો અક્ષર પુરુષોત્તમની પ્રમુખ સ્વામીની મૂર્તિ રાખી ના શક્યા. ઘર મંદિરમાં મૂકેલા કાઢીને બહાર સીધી, એ બિચારા આમ દિવાલ ઉપર લટકાયેલી, પણ ખરેખરા ભક્તરાજ. હવે એની પત્નીને પેલી મેલી દેવતી દેવી છે એ દર્શન આપે ને તો કે તારા ધણી જો ઘરમાંથી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીનો ફોટો કાઢી નાખે ને તો તને દીકરો આપું, અને ધનનો ઢગલો દેખાડે કે આટલું ધન તને આપું. એટલે એના પત્ની રોજ કજ્જો કરે. પેલો બિચારો એક તો બહારથી થાકીને આવ્યો હોય અને બહારથી કંટાળીને આવ્યો હોય, એમાંથી ઘરેથી પાછી ઉપાધિ. માણસ બહાર ઓછો હારે, પણ જો અંદર તકલીફ હોય તો વહેલો હારી અંદર જાય. હા, કે રાત દિવસ ભેગું રહેવાનું હોય ને, પણ આવા સમયે સપોર્ટ કરવાના બદલે પછી આવો પ્રસંગ ઊભો થયો. એટલે એક કજ્જો. એના વૃદ્ધ પિતા હતા, એ વિધુર હતા, એના વૃદ્ધ પિતા હતા, એમને પણ પાછા પેલો ભૂત જ્યારે જ્યારે દેખાય ને ત્યારે ભૂત કે આ પ્રમુખ સાહેબનો ફોટો ઘરમાંથી કાઢી નાખો તો હું તમને દીકરો આપું. અરે પાછા એના પિતા કે મને તો ભૂતે દર્શન દઈને આવું કીધું છે, અને તારે કોઈ દીકરો નથી તો દીકરો થશે. ભાસ્કરભાઈ કે જો પપ્પા તમે સમજો કે ભૂત દીકરો આપે, ભૂત જેવો જ આપે, એ કે થોડે દેવી દીકરો આપવાનો છે, એ ભૂત જ આપે. અને આપણે જે કંઈ દુઃખ છે એ મારા ઈશદેવ સ્વામિનારાયણનું મોકલેલું છે. એ કે આ દેવી દર્શન દઈને તારી માને અને તારા વહુને બેને કહે છે, એ કે જે દર્શન દેતા હોય ને જે કરતા હોય એ જે દર્શન દે છે મારી સામે આવીને વાત કરે, કે મને કે તારે જોઈએ છે કે નહીં, હું એને જવાબ આપીશ કે. અને પછી એના પત્નીને કીધું કે હવે તારા ગાયત્રી દેવ કે બીજા કોઈ દેવી તને દર્શન આપે ને તો કહેજે કે મારા ધણી છે ભાસ્કરભાઈ, એની સાથે વાત કરો, એને કહેજો કે મારી સાથે વાત કર, એટલે હું કહીશ કે કેમ વાત થાય એની સાથે. અને પિતાજીને કીધું કે ભૂત તમને દર્શન આપે ને અને ભૂત દેખાય ને તો ભૂતને કહેજો કે મારી જોડે વાત કરે. કે કેફથી એ કે ભૂતે તો કીધું છે કે હું જોઉં છું કે તારા દીકરાને કેવો દીકરો થાય છે, કે અને ભૂલથી એ દીકરો થાય ને તને મારી નાખું ગળું દાબીને. એટલે ભાસ્કરભાઈ એના પિતાને કીધું કે હવે ફરી વખતે બોલે ને મારી સામે, મને તો થાય તો કહીશ જ, પણ કદાચ મારી પાસે જ નહીં આવે, કારણ કે અમે અક્ષર પુરુષોત્તમની કંઠી પહેરે છે એટલે હિંમત નહીં ચાલે, પણ તમને ફરી વખત આવું કહે તો તમે કહેજો કે તારાથી થાય એ કરી લે, તારે જેટલું મારું બગાડવું એટલું બગાડજે, આ દુઃખ તો મારા ગુરુ પ્રમુખ સ્વામીએ મૂકેલું છે, એમની ઈચ્છાથી આવેલું છે અને એમની ઈચ્છા હશે ત્યાં સુધી રહેશે, કદાચ દેહના છેલ્લા શ્વાસ સુધી આમને આમ રહે ને તો મને કોઈ ફેર પડતો નથી, બાકી તારા જેવા હજાર ભૂત ભેગા થાય ને તો મારું કશું નહીં કરે, જા થાય કરી લેવું કહી દેજો કે. અને તે જો દીકરો આપવાનો હોય તો ના આપતો, અને જો પ્રમુખ સ્વામીની ઈચ્છાથી દીકરો મળશે ને તો તારામાં તાકાત હોય તો મારી જોજે. એટલું આમ કેફ થયો. હવે આ એકલા જ એક બાજુ, સામે આ બધા જ, એના પત્ની, એમના માતૃશ્રી, એમના પપ્પા, બધા ત્રણે એક બાજુ, પણ બધાએ ખૂબ આગ્રહ રાખ્યો આટલું બધું દુઃખ, પણ સત્સંગની સેવા શ્રદ્ધાથી કરે, મંડળ સંચાલક પોતે અને સત્સંગ સભા પણ સાચવે. હરિભક્તોના વાતની ખબર પડી, એમણે સંતોને વાત કરી, સંતો એમને પૂછ્યું કે આવું છે, એક તો કે સ્વામી ચાલ્યા કરે હવે ભગવાનની ઈચ્છા કે, અને માથે વાળ એટલું દેવું, બધી તરફથી માણસને ત્રાસ, કોઈ પણ માણસ થાકી જાય, હા કોઈ પણ માણસ હારી જાય, જ્યારે 2-3 ફ્રન્ટ ઉપર લડતો હોય ત્યારે બધી રીતે હારે. નેપોલિયો આખું આપણો મોટો હિટલર હારી ગયો ને, આ બાજુ ઇંગ્લેન્ડ સાથે લડે ને આ બાજુ રશિયા જોડે ચાલુ કર્યું ને આ બાજુ ઈસ્ટ સાથે ચાલુ કર્યું, તો એ હારી ગયેલો. એમ 2-3 ફ્રન્ટ ઉપર માણસ લડવું પડે એટલે કોઈ પણ માણસ હારે. પણ એકદમ અડીખમ નિષ્ઠાના જોરે ઊભા રહેલા સંતોએ કીધું કે તમે સ્વામીને વાત તો કરો. એ કે સ્વામીને શું વાત કરવાની, સ્વામી નથી જાણતા અને સ્વામી અંતર્યામી નથી, સ્વામીને મારા બધા દુઃખની ખબર છે અને એનાથી આગળ મૂકનાર જ એ છે, એમની ઈચ્છાથી આવ્યું છે, મારે કોઈ ખાનગી કરવી નથી. આ તો હરિભક્તો ઘણી વખત પગમાં દુખતું હોય તો સ્વામી પાસે વ્યક્તિગત દર્શનમાં પગ ઊંચો કરે, સ્વામી અહીં દુખે છે, હાથ ફેરવો, અહીં હાથ ફેરવડાવે છે, એટલે શું પણ. અને સ્વામી આમ નીચા વળે, આમ આપણે તો સંતો એ જોયેલું છે, આમ રોસ્ટ્રમ પરથી આમ આગળ વળે, આમ નીચા વળીને એના પગ ઉપર હાથ ફેરવે. આપણે સમર્થ ને આપણા ગુરુહરિને ચરણ સ્પર્શ કરવા દઈએ ને કરાવીએ, એટલે આવા હરિભક્તો સ્વામી બાયપાસ કરવાનું, છાતી ઉપર હાથ ફેરવો ને. તમે અત્યારે બાયપાસ થયું તો પાછું તું આજીવન થોડી જીવવાનો છું, બાયપાસ પણ ધારો કે હાથ ફેરવ્યો સ્વામીએ, મોટા પુરુષ દયાળુ છે, છાતી ઉપર નાના મહારાજને પ્રાર્થના કરશું બાયપાસ સારું થઈ જાય, તો લાખો લોકોનું બાર બાયપાસ થાય છે, ક્યાં પ્રમુખ સાહેબના આશીર્વાદ લઈને જાય છે, થતા જ હોય છે સારા અને જીવતા જ હોય છે, બીજા 25 વર્ષ કાઢી નાખે છે. એટલે કાંઈ એવા ગુરુહરિને એવી તકલીફ આપવાની જરૂર નથી, બધું થયા કરે. પણ આવી રીતે આપણે કરીએ છીએ, ગરીબ ભક્તો સ્વામી પાસે કે સ્વામી મારે બાયપાસ કરાવવાનું, સ્વામી કે મૂંઝાવાને જો મેં કરાવ્યું છે, એમ કે છાતી પોડી કરી નાખી અને કાપો દેખાડ દો, સ્વામી કે જો મેં કરાવ્યું છે, એમાં કંઈ ના થાય કે પેલો તો બીજા કે ઓહો શું થયું બાર. પણ આવા નાના નાના દુઃખ માટે આપણે સ્વામી પાસે પહોંચી જઈએ, આવા ભક્તો પણ સત્સંગમાં છે કોઈ જ ફિકર નહીં, ચેલેન્જ ગમે તેવું દુઃખ ભગવાનને સંત ના મૂકે, કશું જ નથી થવાનું એમની ઈચ્છાથી. સંતોએ બહુ જ કીધું તોય સ્વામી પાસે તો ના જ આવ્યા. સંતોએ સ્વામીને વાત કરી, અમદાવાદ મંદિરના સંતો, સ્વામી આપણે એક હરિભક્ત કાર્યકર છે ને આવું દુઃખ છે, સ્વામી વાત સાંભળી, સ્વામી કે બોલાવો, મારે એની પાસેથી આ પ્રસંગ સાંભળવો છે. સંતો એમને બોલાવ્યા, એમણે કીધું સ્વામીને, સંતોને કે સ્વામી તમે શું કામ કીધું સ્વામીને, તકલીફ શું આપવાની જરૂર, કે ના ના સ્વામીએ બોલાવ્યા. અને સ્વામીએ આવ્યા, સ્વામી કે બધા પતી જાય પછી તમે આવો શાંતિથી, અંદર રૂમમાં લઈ ગયા. સ્વામી કે આખી વાત મને કહો, એ કે ના ના સ્વામી કંઈ નથી, આવું તો થોડું થયા કરે. સ્વામી કે જો મારે સમય છે, મારે બધી જ વાત તમારા મોઢે સાંભળવી છે, તમે કરો. અને બધી જ વાત ભાસ્કરભાઈએ કરી, પણ કાંઈ ચહેરા ઉપર દુઃખ નહીં કે સ્વામી આવું થયું, રોદડા રોવાનું નહીં, સ્વામી આવું થયું આવું થયું એ કરતું નહીં, આપણે તો અડધું તો એ કરતું ચાલતું હોય, સ્વામી આમ થયું આમ થયું આમ થયું. હવે એક તો આપણે નિયમ ના પાડ્યા હોય, આપણે શિક્ષાપત્રી લોપી હોય ને, આપણે ખોટી બુદ્ધિ ચલાવી હોય એટલે દુઃખ ઊભું થયું હોય, અને પછી સ્વામી પાસે રડવા માટે આવે, એવું કાંઈ જ નહીં. અને સ્વામી આમ સાંભળતા સાંભળતા આમ ઢીલા થતા ગયા, ઇમોશનલ થવા માંડ્યા, અને આખો પ્રસંગ પત્યો, અને સ્વામી આમ લિટરલી આંખમાં જળઝડી આવી ગયા, આમ ગાતરિયાથી આંખ લૂછવી પડી ને એટલા બધા આવી ગયા. સ્વામી કહે આમ વિવેક સાગર સાંઈની સામે જોઈને, સ્વામી કે આટલું દુઃખ છે પણ એની નિષ્ઠા તો જુઓ, કે આમ સ્વામી આમ બિરદાવી ગયા. અને પછી સ્વામીએ કીધું કે મહારાજને પ્રાર્થના કરીએ છીએ, આજથી બધું દુઃખ ગયું. એમ કહીને હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમના બે પુષ્પ હતા, સ્વામીએ બે પુષ્પ હાથમાં આપ્યા અને સ્વામી કીધું કે જાઓ, મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે, આશીર્વાદ છે. એ કે સ્વામી જેવી આપની મરજી, હું તો એ વખતે સુખી છું, અત્યારે સુખી છું, આપ જેમ રાખો એમ સુખી છીએ. એ બાર રૂમમાંથી ચાલ્યા, સ્વામી આમ જોઈ રહ્યા અને સ્વામી આમ આંખમાં જળઝડી આવી ગયા. સ્વામી એક સાગર સ્વામી પાસે ફરી વખત બોલ્યા, સ્વામી કે આપણે નિષ્ઠાની વાતો કરીએ છીએ પણ આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ. અને પછી તો બે પુષ્પ આપેલા અને હવે તો સુપર પાવર બેટલમાં આવી ગયા હતા ને, હવે તો આખા ઇશ્યુમાં સુપર પાવરની એન્ટ્રી હતી, એટલે પછી તો એ બે બધું બે પુષ્પ આપ્યા, બે છોકરા પણ છે એમને, દેવું પણ બધું પૂરું થઈ ગયું, ધંધો પણ સારો ચાલે છે, એકના બદલે બે મંડળની સેવા કરે છે, સ્વામી પાસે એમને આશીર્વાદ માગે એટલે એમના પત્નીને પણ સત્સંગ થયો, એ કાર્યકર છે, એમના વૃદ્ધ પિતાને ભૂત દેખાવાનું બંધ થઈ ગયું, એ વળી ધામમાં ગયા, એટલે બધું સવડું પડી ગયું અને બહુ સુખે જીવે છે. એમનો આખો આ પ્રસંગ સંવાદ રૂપે હમણાં 4 વર્ષ પહેલાં અમે રાજકોટમાં આખો ભજ્યો, આની પરથી આખો એક સંવાદ અમે લખાવડાયેલો એકદમ પ્રોફેશનલી, અને આખો સંવાદ ભજ્યો અને બાપાની હાજરીમાં આ સંવાદ ભજવાયો, ભાસ્કરભાઈને અમે હાજર રાખેલા અને સંવાદ પત્યો, પછી ભાસ્કરભાઈને મંચ ઉપર બોલાવ્યા અને મંચ ઉપરથી 10,000 માણસની હાજરીમાં બોલ્યા કે આ મારા જીવનનો જ પ્રસંગ છે અને પ્રમુખ સ્વામી મારાના આશીર્વાદથી તો હું સુખી જ છું. એટલે બધાને આમ પ્રતીતિ આવે કે આવા ભક્તો છે. તો જો મહારાજના વખતમાં આવી સર્વોપરીપણાની સમજણ હરિભક્તોને હતી એવી આજે પણ આપણને દેખાય છે, તો આ એક દ્રષ્ટિકોણ કે જેવો ભક્ત સમાજ મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જબરજસ્ત નિષ્ઠાવાન દેખાય છે, ત્યારે એક દ્રષ્ટિકોણથી પણ આપણે મૂલવી શકીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજ.

શ્રીજી મહારાજે કહ્યું છે કે જેમ જેમ મોટા પામે તેમ તેમ દાસ પણ વધારા. અને મહારાજ બીજી વાત કરી કે બીજાનો મહિમા સમજી અને પોતાના દોષ જુએ તે એ દાસ કહેવાય. બીજાનો મહિમા સમજી અને પોતાનો દોષ જુએ એ દાસ કહેવાય. એવા જુદી બી સુંદર વ્યાખ્યાઓ છે જેમાં એ વ્યાખ્યાઓ આપણા જીવનમાં ઉતરે, શાંતિ, પરમ શાંતિ થઈ જાય એવા એવું જીવન બને. આપણે કહેવાયું છે અમે તમારા, તમે અમારા. હવે બધાને મળવાની ઈચ્છા તો રહેશે બધાને, પણ હવે શક્ય નથી. આપણે એક એકને મળીએ વરસ પૂરું થઈ જાય તો એ પત્તો ના પડે. એટલે આપણે શ્રીજી મહારાજે સમજણ પણ આપી છે. મહારાજ સ્વામી અને પ્રમુખ સાહેબ મહારાજ ઠેઠ સુધી આવી સમજણ રાખી છે. અને એ પ્રમાણે તો જો પ્રમુખ સાહેબ મહારાજ એકવાર એક સમયો હતો ના, આપણે વિદાય સભા હતી, વોલન્ટિયર સ્વયંસેવકોને વિદાય આપવાની હતી, તો ઘણા બધા બધા વોલન્ટિયર સ્વયંસેવકો હતા 5000. પછી સ્વામી કોઈ બધા બધાને મને મળવાની ઈચ્છા છે, બની શકે પછી હાર ઊંચો કર્યો કે આ બધાને પહેરાવી દઉં. એટલે એવી રીતે હવે સમૂહ મોટો થતો જાય છે. હવે એક એક સાધુ પાછળ લાખ લાખ હરિભક્ત થશે. તારે શું થશે? એટલે હવે સમજણ કરવાની. અને મહારાજે કહ્યું સમજણથી દૂર હોય તો પાસે, અને પાસે હોય તો દૂર. એટલે સમજણ આપણે રાખવાની. સમજણની વાત છે ને એ આત્મિક છે, આત્માની વાત. એટલે એ આપણને દૂર પાસેનો પ્રશ્ન જ ના રહે. પાસે હોય લાભ લઈ લેવું, એનો વાંધો નહીં. દૂર હોય તો જો આ પાર્કિંગવાળા બિચારા ક્યાંય પડ્યા હોય છે, પણ એને કેફ હોય છે, લાચારી નહીં કે આપણે આ મરી ગયા અહીં છેલ્લે ક્યારે દર્શન થશે, શું થશે. બધાને કેફ, સમજણ છે, બધાને સમજણ એ આવી છે. એટલે આપણે સુખ્યા. અને એકાંતિક ધર્મની વાત એમાં જ સમાયેલી. મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે વાત કરી કે આ એકાંતિક ધર્મની વાત છે એ ભગવાનને મૂળમાં, મૂળથી ભગવાન રાજી થાય, મૂળથી ભગવાન રાજી થાય એ વાત લખી છે. અને મહારાજે કહ્યું કે અમે જે કંઈ કરીએ છીએ, કોઈને ત્યાગી દઈએ છીએ, કોઈને બોલાવીએ છીએ, અને વન વિચરણ કર્યું અને બીજાને ઘરે જઈએ છીએ, આવીએ છીએ, જમીએ છીએ અને બધું કરીએ છીએ, પણ એ સામાન્ય વાત નથી. સામાન્ય આપણે જમીએ છીએ એવું નહીં. મહારાજ જમે, ત્યાગે, જે કંઈ કરે
એની પાછળ એકાંતિક ધર્મની વાત પડેલી છે. એ બધાને પ્રમુખ સાહેબ મહારાજ જે કર્યું કરાવ્યું બધું એની પાછળ તમે બધા એકાંતિક થાઓ એ જ ભાવના છે. અને એ જ અંતે શુભ છે અને આત્યંતિક ગોલ પણ એ છે, આત્યંતિક કલ્યાણ પણ એમ જ છે. જો મહારાજને સ્વામીનો મહિમા હોય, મારા સ્વામીનો મહિમા હોય અને દાસ ભાવ તો અક્ષરધામમાં કોઈ બાકી કંઈ બાકી ના રહે. મહારાજ સ્વામીની ઉપાસના, મહારાજ સ્વામીની ઉપાસના અને દરેકમાં દીવ ભાવ એ આત્યંતિક કલ્યાણ. એટલે આપણે આવી આવા બધા મૂલ્યોથી ભરેલા છીએ અને એ મૂલ્યો જડબે સલાટ પકડી રાખવું અને મૂકવાની, આ જીવન બનાવવું. આ જીવન આ બધું તો બીજું બધું ઠીક છે એ કરવું પડે, પણ મન તો ભગવાનમાં લાગેલું હોય. એ દેહ કંઈ બધું કરી શકીએ પણ મન ભગવાનમાં લાગેલું હોય તો થોડુંક આગું પાછું થાય દેહ છે એટલે, પણ સતત દોર નિર્વાસનિક થઈને એક ભગવાનની ઈચ્છા રાખવી તો બીજું કાંઈ આપણે એ જ મારા મુદ્દો જ આ છે, ભગવાનને પકડી રાખવા. બીજું બધું જતું કરવું પડે એ ભલે જાય પણ ભગવાનને, એટલે આ સત્સંગને ગુરુ ગુણાતીત ગુરુઓને પકડી રાખવા એમાં સાર છે. છૂટી ના જાય એ રીતે આપણે વર્તું. આપણે બધા એકમેક રહીએ અને ના તો છોડીએ નહીં, સ્થળ કંઈ રાખીએ. એટલે એના માટે સંપથી આપણે બધા જોડાયેલા રહીએ, એ કોઈ આગા પાછા ના થાય. અને બધા આગા પાછા થવાનું મહારાજની આજ્ઞા લોપાય અથવા આપણે રુચિ જે હોય એ રુચિ અભિપ્રાય એમાંથી વિચલિત થઈએ તો આ સંપ તૂટે. અને મનમાં તો રાખો, કદાચ દેહે કરીને થોડો આગો પાછો થાય પણ મનમાં દ્રઢતા રાખે સંપ. અને સત્પુરુષને જમીન આસમાનનો ફેર છે, સમજાવ્યું નહીં. આ લોકનો હેત અને સત્પુરુષનો હેત, પ્રમુખ સાંઈ મહારાજનો હેત, યોગી આપણનો હેત, જમીન આસમાનનો ફેર છે. આ લોકનો હેત મરી ગયા પછી બીજે જન્મે કાંઈ નહીં. આ લોકનો હેત, આપણે મરી ગયા પછી બીજે જન્મે તો ક્યાંય તો જન્મ લે, પછી એ હેત ચાલુ રહેવાનું છે. બીજે જન્મે હેત ચાલુ રહેવાનું છે. જો આપણે તમે આ બીજે જન્મ ભેગા થવાના છે, ના કે સત્પુરુષનો હેત જે શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ.

0: हेत चालू છે, એ હેત ચાલું છે, એ આપણા આ લોકના હેત તો ક્યાંય, અને આ હેતમાં નિસ્વાર્થપણું છે. પ્રમુખ સાહેબ મહારાજને તમારી પાસે કોઈ કાંઈ જોઈતું નથી, એમણે તમને રાજી કરવા માટે કહ્યું. તમે રાજી થાઓ એ જ આપણને લાગે કે આપણે રાજી કરીએ છીએ એમને, પણ એ ઓલા વાતમાં બોલ્યા ને સ્વામીની વાત કે આપણે આપણે જાણીએ કે આપણે સત્પુરુષમાં ભગવાનમાં હેત છે, પણ ભગવાનને આનંદ ગણો હેત છે, એટલે એ તો કલ્પનામાં આવે એવું નથી. તો આપણી બુદ્ધિ માપમાં છે અને લૌકિક બુદ્ધિ છે, આમ દિવ્ય થવાની છે પણ લૌકિક બુદ્ધિ, એટલે આમાં ગ્રીપમાં ના આવે. કોન્સેપ્ટ યુ કેનોટ કન્સીવ કે શું હેત છે, પણ અતિશય નિસ્વાર્થ, અને કોઈ તમારી પાસે તમને આપવું જ છે, લેવાનું નથી. જેને લેવાનું હોય ને એને પ્રશ્ન થાય, અને આપવાનું આપવું આપવું આપવું જ. તમે રાજી કરા તો મોક્ષ કરાય, કોઈ મોટી વાત મોક્ષ કરાય, એક મહારાજ સ્વામી સિવાય કોઈ મોક્ષ ન કરી શકે. અને આ બ્રહ્માંડની અંદર જે હેત છે, બ્રહ્માંડની અંદર જે હેત છે એ દૈહિક છે, એ દેહ પૂરતું, અને પ્રલય થાય એટલે બધું નાશ. બીજે જન્મ ફરી બીજા બ્રહ્માંડ બહુ મોટી હોય છે. પેલા ટૂંકમાં શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી અને આ સત્પુરુષ એમનું જે હેત છે એ અનપેરેલલ, એને કોઈ ઉપમા ન દેવાય. કારણ કે આપણે મોટા ભાગ્ય આપણે એમને પહોંચી શકીએ એમ નથી, ક્યાં કીડી ને ક્યાં હતી, પણ એમને સામેથી આપણે ભગવાનના દર્શન થાય એમ જ નથી. આ શ્રીજી મહારાજ કોઈ રીતે અગોચર છે, એટલે આપણે નયન અગોચર, આપણે આ ચક્ષુથી આ ભગવાન દેખાય નહીં, આવે હોય તો દેખાય નહીં, પણ નરતન ધાર્યું એની કૃપા અતિશય કરી એટલે આપણે જોઈ શકીએ છીએ એમને, દેખાય જ નહીં, પાસે હોય ચારે બાજુ હોય તો દેખાય જ નહીં, અને જેમ ઇનવિઝિબલ હોય તો દેખાય છે, એ મોટી કૃપા. એટલે એ હેતનું તો કંઈ માપ કરાય એમ નથી, અપાર ને અપાર છે, અને આપણે ફાઈ ગયા છે, આપણે સિલેક્ટેડ વન છે. દિવ્યા તો હજી ગોથા ખાય છે એટલી વાર છે, પણ આપણે સિલેક્ટેડ વન છે, એટલે એમનામાં હેત કરું. એ વડે ટોકે ગમે કરે એવું તો કરતા નથી, પણ એ હેત બહુ કામનું છે, અતિ મહત્વનું છે. અને બીજો હતો કચરો છે, બીજો હેત આ બ્રહ્માંડની અંદર બધું કચરો છે. એ મહારાજ સ્વામી સત્પુરુષ એની સાથે જોડાવો,
1: સ્વામી અમે શું કરી શકીએ કે ભગવાન અને સત્પુરુષમાં હેત વધે?
0: એમનામાં જોડાવો, એટલે આપણે બીજે બધે જોડાઈએ છે, લેવા દેવા વગર લાતો ખાઈએ છે, બીજે જોડાઈ લાતો ખાઈએ, ખરેખર આપણને ગમે છે લાતો, એટલે એટલે ભગવાનમાં જોડાવું. આપણે ગમે એક વિશ્વાસ રાખવા, એ સર બીજું કાંઈ આપણે સમજાવ્યું.

દ્રઢ વિશ્વાસ કે આ મારા સ્વામી સત્પુરુષ આપણે અતિ ભલું કરવાના છે, કરી રહ્યા છે અને છોડશે. મહારાજ કે ભૂત છોડતું નથી તો અમે છોડીશું, ભૂત વર્ગે તો છોડતું નથી અમે છોડશું. એટલે એ તમે જે ઘોડો હોય ને, ઘોડો ગમે અમે કરીએ પણ એની આંખમાં આપણે આંકી નાખીએ બધું મૂકી દે. એટલે મારે કે તમે પોતે છોડાવો પોતે તો પછી વાત જુદી છે, પણ ભગવાન છોડવાનું નથી. અને એમનામાં હેર જે કરવું આપણે આજ્ઞા પાડીએ, બીજું કાંઈ અમને જોઈતું નથી. અને એ આજ્ઞામાં આપણું જ ભલું છે, દેખાય છે કે આપણે સ્વામી માટે આજ્ઞા પાડીએ છે. આજ્ઞા પાડીએ તો એમાં આપણું જ ભલું છે, આપણું જ લાભ થાય છે, મોક્ષને માર્ગે ઉપડીએ છીએ, જઈએ છીએ બધું. એટલે ભગવાન આજ્ઞા પાડવાથી ભગવાન તમને પોતાની પાસે ખેંચે છે. આજ્ઞા પાડવાથી ભગવાન તમને પોતાની પાસે ખેંચે છે, એ કોઈ રીતે આપણે ખેંચાઈએ નથી. બીજા આડાવરી મારી પણ આજ્ઞા પાડીએ ભગવાન તો એ પાસે ખેંચી લેવાય. અને એ આપણે દ્રષ્ટાંતો આપ્યા છે, આજ્ઞાને પતંગરૂપી દોરી આપણે પતંગ ચડાવીએ ગમે એટલું દૂર જાય, પણ હાથમાં દોરી છે આમ કે ડગે. અને મોટો પતંગો ઓલો કાલે સોપારી હતી એટલો મોટો પતંગ હોય પણ દોરી કટ ગમે એટલો કરે એક દોરો હાલે નહીં. તો જે આજ્ઞારૂપી દોરી છે એટલે આપણે આજ્ઞા પાડીએ, ભગવાનની આજ્ઞા પાડીએ. અને તમે પ્રીતિપૂર્વક પ્રેમથી પારો આજ્ઞા, સમજીને પારો કે એમાં માલ છે, બીજું કાંઈ ના સમજ પડે. આજ્ઞા પારો માલ છે એટલે ફિટ કરી લે. અને આજ્ઞાને નિશ્ચય આ જો હોય બસ ધામમાં જવા જતા સુધી કોઈ રોકે નહીં તમને. માટે આવી રીતે રહેવાનું છે. અત્યારે હાઈ ફાઈ નહીં, આ સત્સંગની રીત છે. સત્સંગની રીત પણ બહાર પણ મળતું આવે, જે ખરેખર લગ્નમાં જોડાયા હોય એની વાત છે. મેરેજ ઇઝ એ સિક્રેટ સેરેમની. Marriage is a secret ceremony.

વફાદારી અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન. વફાદારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને પ્રેમના નાજુક રેશમ દોરીએ બંધાયેલું બંધન એટલે લગ્ન. એટલે અત્યારે જે રીતે ચાલે છે ને બધું, ધમાલમાં કાંઈ બરકત નહીં. એક દિવસ બહુ તો 3 મહિના ચાલે અને છૂટા. આપણે આ પ્રમુખ મંડપ અને બાજુમાં ઠાકોરજી છે અને એની સાક્ષી આપણે આ બધું આ કરીએ છીએ, એટલે છેક સુધી છેલ્લા શ્વાસ સુધી રાખવું, તોડફોડ ના કરવું, તોડફોડ જોડવું જોઈએ. સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા, સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા, જીવનની દરેક ક્ષણે એકબીજાની સાથે ઊભા રહેવાની પ્રતિજ્ઞા એટલે લગ્નનું પવિત્ર બંધન. સુખ દુઃખ ત્યાં મન ઊંચું થઈ જાય અને છૂટાછેડા થાય. એટલે આપણે આ છે ને સત્સંગની રીત છે, સત્સંગ આત્માનું જોડાણ છે. એટલે એ બધું રૂપ બધું કાંઈ જોવા નહીં, સ્વભાવ થોડા નડે, સ્વભાવ પણ દાબી દેવા. આપણે જે જોડાયા છે એની રીતે એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન. એકબીજા સાથે જીવન પર્યંત રહેવાનો બે વ્યક્તિઓએ કરેલો નિર્ધાર એટલે લગ્ન. લગ્ન એ એકબીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા છે. એકબીજા કહે છે ને, તમને શું શોધીએ છે, પુરુષ હોય બેસ્ટ વાઇફ શોધે છે અને સ્ત્રી હોય બેસ્ટ હસબન્ડ શોધે, પણ એવું ના જોઈએ, આઈ વિલ બી બેસ્ટ હસબન્ડ અને આઈ વિલ બી બેસ્ટ વાઇફ. એ રીતે તો અખંડ સામે ઈચ્છા રાખે, પણ તમે કેવા છો એ ગણતા નહીં. તમારે સારે આઈ વિલ બી બેસ્ટ હસબન્ડ અને સામે આઈ વિલ બી બેસ્ટ વાઇફ, એ રીતે નભે, ઠેઠ સુધી નભે. લગ્ન એક બીજાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા છે. વફાદારી એટલે જીવનની દરેકે દરેક વસ્તુ અને દરેકે દરેક ક્ષણ પ્રેમથી એકબીજા સાથે વહેંચવી, તે પતિ પત્નીએ જીવનની આનંદ અને દુઃખની પ્રત્યેક ક્ષણને એક સાથે ઊભા રહીને વફાદારી જોઈએ, એ જ એમની ફરજ છે અને એ જ એમનો અધિકાર છે. શ્રી તે સત્સંગ તે શું, એ આત્મા અને પરમાત્મા એ બે જ છે. આપણું તત્વજ્ઞાન 5 તત્વ છે, એમાં બ્રહ્મ અને પરબ્રહ્મ એ અનાદિના છે અને વિશિષ્ટ છે, અને બીજા તત્વ બધા એને લીધે છે. તો મહારાજે કહ્યું, સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. ઉપરનું આપણને જેમ છે એમ નહીં, ખરેખર સત્સંગ થાય એને દુઃખ રહે જ નહીં. સત્સંગથી એવી સમજણ આવે છે કે જે બધી દુઃખ સુખ આપણામાં રહ્યા છે બેલેન્સ કરી આપે. તે એટલે સત્સંગ ખરેખરો થાય

તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું, જે આત્મા અને પરમાત્મા એ બે જ છે. આ બે તત્વને આધારે બીજા બધા તત્વ રહે છે અને અનાદિના તત્વ છે બ્રહ્મ અને પરબ્રહ્મ. એને લીધે જ બધા બીજા તત્વો ટકી રહ્યા છે અથવા તો અસ્તિત્વ ધરાવે છે. પણ આ બે ના હોય તો કંઈ રહે જ નહીં. આત્મા પરમાત્મા ના હોય કાંઈ રહે જ નહીં, બધું શૂન્ય થઈ જાય. પણ આ બે તત્વની લીધે બધું અનાદિના છે. એને માયા કોઈ દિવસ અડી જ નથી, નિર્લેપ છે, સદાય નિર્લેપ છે. તે એને લીધે આ બધું સત્સંગ ચાલે છે. સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું, જે આત્મા અને પરમાત્મા એ બે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જે નિરંતર મારા ફેરવે તે કરતા પણ સમજણ અધિક છે. મારા સારી વાત છે, નિષેધ નથી, પણ એના કરતા સમજણ અને સ્વામીની વાતોમાં બધું ઘણે ઠેકાણે સમજણ જ આપી છે. અને સમજણથી એવું ડેવલપમેન્ટ થાય આપણા અંતરમાં કે બધું બેલેન્સ થાય, સુખ દુઃખ જે આવે એને બેલેન્સ કરી આપે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જે ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે. ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે તેમ સમજાવવું છે કે નથી, હવે ખરેખર ભગવાનની મૂર્તિ ચિંતામણી છે એવું સમજાવવું કે નથી એ પ્રશ્ન છે. અને સમજાવવું હોય તો ભગવાનની મૂર્તિને ચિંતાણી કઈ છે તેમ સમજાવવું છે કે નથી એ પ્રશ્ન ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી, પણ બાળકના હાથમાં છે, આટલું જ છે. ચિંતામણી ખરી, બાળક એની કિંમત શું કરે, અને જે ઝવેરી હોય એની કિંમત શું કરે. બેના હાથમાં ચિંતામણી, બેના હાથમાં, પણ સમજણમાં કેટલો ફેર હોય છે. એટલે તો આપણે ચિંતામણી ખરી, પણ બાળકના હાથમાં છે એટલે આપણે કાંઈ સમજતા જ નથી એ વાત થાય. ચિંતામણી તો ખરેખરી છે. ભગવાન ચિંતામણી કઈ છે એટલે જે ધારે તે થઈ શકે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જે સ્વરૂપનિષ્ઠા છે અને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો બીજાને ઠેકાણે છે, જાનને ઠેકાણે છે. ને વળી સમજણ છે એ તો સર્વે, એ તો બસે બખ્તરિયાને ઠેકાણે છે. ને વિષય છે એ તો એક બારવટીયાને ઠેકાણે છે. સ્વામીએ કેટલી સરળ વાતો છે, ગાઢ તત્વજ્ઞાન બધું, પણ આપણને સમજાય, બધાને સમજાય, બાળકને સમજાય એ રીતે સ્વામીએ વાત કરી છે. સ્વરૂપ નિષ્ઠા અને મહિમા છે એ તો વરને ઠેકાણે છે. સ્વરૂપ નિષ્ઠા ને મહિમા એ બે વરને ઠેકાણે છે, એટલે એમાં બધું આવી ગયું. એટલે વર રાજા ભલે એક જ દિવસનો રાજા હોય, પણ બધી કમાન્ડ અને બધા માણસો એની પાછળ રહે. ને બીજા સાધન છે તે જાનને ઠેકાણે છે. જાન અહીંયા તો કેટલા બધા હોય, એક બે ના હોય તો ચાલે, અને પાંચ છ વરી ગયા તો એ ચાલે. એટલે પણ વર રાજા હોય એ તો એને લીધે બધી શોભા છે,
બધા માણસ એની રીતે ટકે છે, આવે છે. એટલે સ્વામી બધું કેટલું સ્પષ્ટ કરી આપ્યું. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી જે સત્પુરુષને સંબંધે કહીને જીવને સંસ્કાર થાય છે, સત્પુરુષ મળે એટલે ધામ દઈ મુક્ત એકાંતિક ભક્તો હોય એને મળે તારે મારે સત્પુરુષ સંબંધે કહીને જીવને સંસ્કાર થાય છે. તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. કેટલી બધી અનંત જન્મથી ભટકીએ છીએ, અનંત પાર આવે એમ નથી. અને આ આ જન્મે જો પ્રગટ ન મળ્યા તો આવી રીતે આપણે જન્મ ખોવાત. તે પ્રગટના સંબંધે એક જન્મે કે બે એટલા અનંત જન્મથી એક બે કે બે જન્મ કરી નાખ્યું. કેટલું બધું મહિમા, કેટલું બધું પ્રતાપ સ્વામી મહારાજને છે. તો એમને એટલે આપણે મનમાં ધારું, આ સહેજે ઉદાસીનતા ફરવું નહીં અને મને કાંઈ મળ્યું નહીં આને એ બધા રોદળા વેળા મૂકી દઈને પ્રગટનો સંબંધ આનંદ જન્મને પંજામાં લઈને એક બે જન્મમાં મૂકી દીધા. એક બે જન્મમાં તો પાર પડશે. કેવી રીતે પાર પડે? મોક્ષ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, સર્વકર્તા છે, એના સંબંધને એના ચરણે બેસાડી દેશે. નહીં તો આપણે તો આ ચાલુ જ રથ. તેની વિકતી છે, એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે. મારી સાધુ બહુ સારા છે, એના બધા લફરા એ મૂકી દેવા અને આ પ્રાપ્તિનો વિચાર કરે. પ્રાપ્તિના વિચારમાંથી બધું જ થશે. તેની વિકતી જે એનું દર્શન થાય, એનું ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે. મારી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અનજળ આપે ઇત્યાદિક સંબંધ થાય. એમને તો કંઈ જોઈતું જ નથી. જે અનંત બ્રહ્માંડ ચલાવે છે એને શું? પણ આપણે અહીં આવીને મનુષ્ય દેહ ધરીને બધું માગે, બધું એ ગ્રહણ કરે છે, માગતા નથી. પણ આપણને દેખાય કે માગે છે, આ ધર્માદો કરે છે ઇત્યાદિ. અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામ ન પામે. કેટલી ક્યાં આપે એક દહી જમાડે, ફળ ફૂલ ગ્રહણ કરે, એમાં ધામને અનંત અબજો મૂલ્યાંકન કરીએ તો ધામ અક્ષરધામ તો અનંત અપાર ડોલર ને રૂપિયા ગણતીમાં આવે. અને તો એક ફળ જમે અને એની સામે કેટલું મોટું ફળ આપે છે. એટલે ટૂંકમાં આપણે સંબંધનો, આપણે સંબંધ થયો છે તે બળમાં રહેવું. એવો પ્રગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ તો એ છે જે ખાવા મળે, દેહ સાજો રહે ને લોકમાં અબરૂ ધર્મ રહે, એ પરોક્ષના આશ્રયનું ફળે છે. એટલે કે હા, આ તો સામાન્ય જે કર્મ કરે એવું ફળ મળે. એટલે જીવા કર્મ હોય એટલે પણ બધું નાશન છે, તુચ્છ છે, એ ફળનું કોઈ કિંમત નહીં. પણ જો ભગવાનનો સંબંધ પામે તો કેટલું મોટું. ક્યાંથી ક્યાં એક વીરો ભગત હતા તો મહારાજના સંબંધ પામે એટલી બધી ભક્તિ, એટલું બધું. મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ આ વીરો ભગત કોણ છે? તમે એને પૂછીને કોઈને ધામમાં લઈ જાઓ અથવા રાખો, એને પૂછીને વીરો ભગતને પૂછીને

0: मान लीजिए कि ना ले, तब हीरो भगत कौन छे? तो महाराज कहे के हूँ जतो तो ते घास नु थुमरू उखड़ी गयू आ हीरो भगत। तो केटलू बधुं शब्द, केटली योनी कपाई नाखी, अने क्यांथी जो, तो भगवान संबंध एवो छे, એટલે એ આપણને ભગવાન મળ્યા છે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વિષયમાં તો વૈરાટ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે। બધા દેહના ભાવ, દેહના ભાવ એટલે માયાથી પર ના થયો કહેવાય, એટલે આ વિષયમાં બધી પદવી મોટી છે પણ આ ગોથા ખાય છે, વિષયમાં ગોથા ખાય છે। વિષયમાં તો વૈરાટ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે પણ અક્ષરધામમાં વિષય નથી। સ્વામી અક્ષરધામ વિષય નથી, ધામ નહીં મુક્ત, અને એક એક મુક્ત કેટલા સમર છે, અનંત અનંત બ્રહ્માંડોને ચલાવે એવા છે, પણ એટલે એ અક્ષરધામમાં વિષય નથી। એટલે બધું કટ કરીને સીધું ત્યાં તો સંબંધમાં જો ગુદાને યોનિ નથી, અને એ માટે તો બધું કરે છે, બધા બધા ગોથા ખાય છે પણ એ બે વસ્તુ નથી, તો કોઈ કાંઈ વિષય નથી, એટલે કાંઈ નથી બધું। એટલે મહારાજ સ્વામીની વાતમાં આવે છે, એટલે આપણે મુક્ત છે, ધામ નહીં મુક્ત છે, મુક્તની પંક્તિ આપણે ભરવું છે અને દ્રઢ રાખવું। સહજાન સાંઈ મહારાજની જય।
1: મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। ભગતજી મહારાજની જય। શાસ્ત્રીજી મહારાજની જય। યોગીજી મહારાજની જય। ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય। દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય। જય જય। રોજની જેમ આપણે સૌ સ્વામીશ્રીની સ્મૃતિ સાથે હાથ જોડીને શ્લોક ગાનનું કરશું।

परम पूज्य स्वामी श्री जितला जगत थी उदासी छे इतला ज पोते भक्तों साथे उल्लासी पन छे। स्वामी श्री अपना सखा छे ए प्रकरण में आपणे जोई रह्या छे कि स्वामी श्री केवी हळवाश थी हरिभक्तों साथे संतो साथे वर्ती शके छे। સ્વામી શ્રી આધ્યાત્મના શિખરે બિરાજમાન છે, છતાં પણ એ આધ્યાત્મિકતા એ સ્વામીશ્રીને ક્યારે દબાવી શકતી નથી। સ્વામીશ્રી આધ્યાત્મને ક્યારે બોજારૂપ સમજતા નથી। આવા ગહન આધ્યાત્મના યાત્રી જ્ઞાની અનુભવી હોવા છતાં પણ પોતે એકદમ હળવાશમાં પોતે રહી શકે છે। શ્રીજી મહારાજે પણ મધ્યના તેરના વચનમાં વાત કરી કે મન છે છતાં પણ એનો મને ભાર નથી। મહારાજ કહે કે મારા વિશે ત્યાગ છે, વૈરાગ્ય છે, મને બ્રહ્મપણાનો અનુભવ પણ છે, સ્થિતિ છે, છતાં પણ મને એનો ભાર નથી। જ્યારે માણસે સાચી આ બ્રહ્મજ્ઞાનની વાત પકડાય ત્યારે પોતે ગંભીર કે એકદમ આમ સ્તબ્ધ નથી થઈ જતો, એ પોતે સામે એનાથી વધારે પ્રસન્ન થઈ શકે છે। બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, ગીતામાં કીધું કે જે બ્રહ્મભૂત થાય છે, બ્રહ્મરૂપ થાય છે, એ પોતે પ્રસન્ન રહી શકે છે, પ્રસન્ન ચેતા। એટલા માટે જે સાચા અર્થમાં આધ્યાત્મિકને પામી શક્યો છે એના જીવન પોતે હળવાશ અનુભવાય છે, એના સંગમાં બીજાને પણ હળવાશ મળી શકે છે। સાચો જ્ઞાની ખુલ્લા દિલે હસી પણ શકે છે, હસાવી પણ શકે છે। એ સ્વામીશ્રીના જીવનમાં આપણે જ્ઞાનના નાના મોટા પ્રસંગો દ્વારા આપણે જોયું સ્વામીશ્રીની આજે હળવાશ છે એ આપણે ક્યારે એને બાલિશતામાં આપણે ના ખપાવી દઈએ। ગઈકાલે આપણે કેટલા પ્રસંગો જોયા, સ્વામીશ્રી સ્નાન લીલા કરી, સ્વામીશ્રી ક્યારેક જોક્સ પણ કહે છે, સ્વામીશ્રીની હાજરીમાં પણ જોક્સ કહી શકાય છે, આવા તો ઘણા બધા પ્રસંગ આપણે જોયા। ક્યારેક કોઈક અજાણ્યું હોય, સ્વામીશ્રીના જીવનમાં કદાચ પરિચિત ન હોય, નવા પ્રસંગો સાંભળે તેવું લાગે કે આવા ગુરુ એમની હાજરીમાં આવું બધું થાય છે, બાલિશ તે માં ખપાવી દે। પણ બાળ સહજ નિર્દોષતા, બાળ સહજ નિખાલસતા અને બાલિશ તેમાં બહુ મોટો ફેર છે। સ્વામીશ્રી પોતે બાલ સહજ છે, એમનામાં બાલ સહજ નિખાલસતા છે, નિર્દોષતા છે, એની કસોટી કોણ કરી શકે? બાળકો, બાળકો સાથે બાળકોને એક પળ માત્ર માટે પણ કૃત્રિમતા, આવો દંભ એ લોકો પાલવી શકતા નથી, પસંદ નથી। સ્વામીશ્રી બાળકો સાથે પણ એટલી જ હળવાશથી અને ખુલ્લા હૃદયથી રમી શકે છે, રહી શકે છે, બાળકો બાપાને સ્વીકારી શકે છે, આનાથી મોટો અને સબળ પુરાવો કયો કે સ્વામીમાં પણ આવી બાળ સહજ નિખાલસતા છે, નિર્દોષતા છે। સ્વામીશ્રીમાં વિવેક પણ છે, ક્યારે કોની સાથે કેટલા પ્રમાણમાં કેવી રીતે કેટલી હદે આવી ગમ્મત કરવી, કેટલી હદે ક્યારે એ ગમ્મત મસ્તીમાં પણ જોડાઈ જવું, ભળી જવું, ક્યારેક એવો પ્રસંગ હોય કંઈક બહારના માણસો આવ્યા હોય, કદાચ કોઈને અવળું પડવાનું હોય, સ્વામીશ્રી તરત ગંભીર પણ થઈ શકે છે। સ્વામીશ્રીના વાત વાતમાં આત્મા પરમાત્માની વાત સહેજે સહેજ આવી જાય છે, એટલે પોતે ગંભીર નથી થઈ શકતા એવું પણ નથી, પણ એ ગંભીરતામાં એ આધ્યાત્મિકતામાં એ પોતે સ્તબ્ધ નથી થતા, પોતે હળવાશથી બીજાને પણ હળવાશમાં લાવી શકે છે। આપણે એની વાત આપણે રવિશ્વામાં કરેલી, કેટલા મોટા પોતે ફોટોગ્રાફર છે, મેગ્નમ ગ્રુપના પોતે સભ્ય છે, ઇન્ટરનેશનલ પોતે લેવલના આવા છબીકાર છે। જ્યારે 2001ની સાલમાં બાપાના કેટલાક ફોટોગ્રાફ લેવા માટે આવેલા, એક ફ્રેન્ચ મેગેઝિન જીઓ એમના દ્વારા પોતે અહીંયા ભારત આવવાનું થયું હતું, એમને ભારતની ભૂકંપ પછી જે પરિસ્થિતિ હતી અને ભારતનો લોકમાનસ કેવો સુદૃઢ છે, આવા ગમે તેવા ભૂકંપમાં પણ પોતે સ્થિર રહી શકે છે, એવા પ્રકારનો એક ફોટો આલ્બમ એમને તૈયાર કરવાનો હતો। એના માટે એમને થયું કે આપણે બાપાને મળવા માટે આવ્યા, સારંગપુર આવ્યા,
લગભગ 1.5 દિવસ સ્વામી બાપા સાથે રહ્યા. એમાં એક દિવસમાં પોતે 38 રોલ પાડીને ગયા એક જ દિવસમાં. એટલા બધા ગાંડાની જેમ ફોટા પાડે. એક દિવસ સવારે બાપા સાથે એમને એવું ઈચ્છા હતી કે આખો દિવસ બાપા સાથે આપણે ગાડીએ. અને સવારથી આમ બાપા નીકળ્યા વોકિંગમાંથી, અને પછી પૂજા પહેલાં જ્યારે ઠાકોરજીને દર્શન કરવા માટે જાય છે, ઉપર બાપાનો ક્રમ કેવો છે સારંગપુરમાં, આમ એક પણ વચ્ચે સ્ટેશન એવું ના આવે કે જે બાપાને કંઈક રમૂજ કરવાનું મન ના થાય, કંઈક ઉપદેશ આપવાનું મન ના થાય. બાપાની હળવાશમાં પણ, ગમતમાં પણ સહેજે સહેજ બાપા પોતે આધ્યાત્મિકના રહસ્ય પીસી દેતા હોય છે. ત્યાં બાપાને આમ સાસરીમાની રૂમમાં આવે, યોગીજમાની રૂમમાં આવે, સિંહ સભા મંડપમાં આવે, છત્રી આગળ આવે, ઉપર ઠાકોરજી પાસે આવે, રૂપચોકીમાં આવે પાછળ, ત્યાં રઘુભરવાનો પેલો પ્રસિદ્ધ ખૂણો છે ત્યાં પણ કંઈક વાત આવે, નીચે ઉતરે ત્યાં સુરેશ બદલીવાળો છે ત્યાં પણ કંઈક રમૂજ કરે, સ્મૃતિ મંદિરે જાય. આવા એક એક આમ હજી તો અડધો કલાક નથી થયો બાપાનો. બાપા બહાર આવે છે જાહેરમાં, એ અડધો કલાકમાં બાપા કેટલી બધી સ્મૃતિ આપતા જાય છે, કેટલું બધા આનંદનું મોજું ફરી જાય. આ અડધા કલાકમાં જ રઘુરાય લગભગ 7-8 ફોટા પાડી દીધા. એક તેટલી બધી ઘીડી અને આમ ઊંધા માથે હાથ રાખી પેલો કેમેરા આમ જોઈ પણ નહીં ક્યાં ફોટો પાડે છે, કે બસ ગમે તે કે મારે ફોટો પાડવા છે. અને એ જે બાપા જ્યાં જ્યાં જાય રઘુભાવડા સાથે ત્યાં રમૂજ થાય, નીચે પેલો સુરેશ પટલીવાળા બાપાને કંઈક સ્મૃતિ આપે, હરિભક્તો સંતો સાથે પણ કંઈક નાની મોટી વાત થાય, હર્ષદય રાના હોય, આમ એટલા બધા હસવાના બધા પ્રસંગો બની ગયા. રઘુરાય નીચે ઉતરે છે અને એક જ આમ એના મોઢામાં નીકળે કે બાપા જ્યાં જ્યાં જાય છે ને હાસ્ય વેરાય છે, લાફ્ટર સ્પિલ્સ ઓવર. પછી બહુ મુદ્દાની વાત કરી,

makes spirituality so light. આધ્યાત્મિકતાને કેટલી આમ સહજતાથી સરળતાથી એકદમ હળવાશમાં મૂકી શકે છે. પછી પોતે કહે છે કે પરહેપ્સ ધેટ્સ વાય હી અટ્રેક્ટ સો મેની યંગ પીપલ. સ્વામી શ્રી આ યુવાનોને પણ પોતે આકર્ષી શકે છે કારણ કે આધ્યાત્મિકતાને પોતે હળવાશમાં ઢાળી શકે છે. આ સ્વામી આપણી બહુ જ એક મોટી કરામત છે. આ સ્વામી આપણી જે હળવાશ છે, જે નિખાલસતા છે, એ જ સખાભાવનું એક આદર્શ સ્વરૂપ છે. સખાભાવનું પણ આ એક પ્રથમ અને એક અગત્યનું લક્ષણ છે. સ્વામી બાપાના પણ કેટલાક પ્રસંગો અહીંયા આપણે કહી શકતા નથી સમયના ભાવે, પણ સ્વામી બાપા પણ પોતે કેવી રીતે રમતમાં ભળી ગયા હોય, સામેથી કેટલાક જોક્સ કીધા હોય પોતાની વાણી દ્વારા પણ. સ્વામી બહુ જ શાર્પ છે. બાપાનું જે વાણી દ્વારા જે એમનું જે શ્લેષ હોય, વ્યંગ હોય, કોઈને કટાક્ષમાં નહીં, કોઈને દુઃખ થયું નહીં, પણ આમ સહેજે સહેજે બોલી જાય, કોઈને ના સૂજે બાપાને સૂજે. અને અમુક બહુ જ ગંભીર વાતાવરણ થઈ ગયું પણ એ પણ એકદમ હળવાશમાં પલટાવી શકે એ બાપાને એક સહજ સૂજ છે. આ હળવાશ એ મિત્રતાનો એક સખાભાવનો એક પ્રથમ લક્ષણ છે. પણ મિત્રનું એક બહુ જ મોટું અને આગવું લક્ષણ એ છે ટ્રસ્ટ, વિશ્વાસ. મિત્ર સાથે જે વિશ્વસનીયતા જે બંધાય છે એ બહુ જુદી પ્રકારની વિશ્વસનીયતા હોય છે, ટ્રસ્ટવર્ધીનેસ. જે વાત કદાચ આપણે કદાચ આપણા માતા પિતાને અથવા તો કોઈ બીજા આપણા સગાવાલાને, કદાચ પતિ પણ પોતાની પત્નીને વાત ના કરે, પત્ની પોતાના પતિને વાત ના કરે, એ પોતાના ભાઈબંધને, પોતાના બહેનપણીને વાત કરી શકે છે. આપણે જે ડીપેસ્ટ સિક્રેટ્સ, સૌથી આમ ખાનગીમાં ખાનગી વાત, આપણી સૌ એકદમ ગુહ્યતમાં વાત, આપણી જે સફળતા છે, અમુક જે નિષ્ફળતા હોય છે, આપણી ચિંતાઓ હોય છે, આપણા જે અંતરમાં જે ભય હોય છે, આ બધી વાત આમ એકદમ ખુલ્લા દિલ આપણે કોને કરી શકીએ છીએ? આપણા મિત્રને. એમ આજે લાખો હરિભક્તો સ્વામીશ્રી આગળ હૃદય ખુલીને બેસે છે, નિષ્કપટ થાય છે. પોતાના જીવનની જે સૌથી કદાચ ઊંડામૂંડની જે સમસ્યાઓ છે, વિકટ જે પરિસ્થિતિઓ છે, પોતાના અંતરના જે વિચારો જે બહાર કોઈ નથી કહી શકતા, પોતાની સ્વભાવની વાત, દોષની વાત, વાસનાની વાત, વિચારોની વાત, વિકારની વાત, સ્વપ્નની વાત, પાપોની વાત, આ બધી વાત સ્વામીશ્રી આગળ પોતે રજૂ કરી શકે છે. નિષ્કપટ થવું ને બહુ મોટી વાત છે. આધ્યાત્મ સાધનામાં આ બહુ એનું બહુ મહત્વ બતાવે છે સ્વામી ગણાતીયાન સ્વામી, કે નિષ્કપટ થયા વગર ભ્રમૃત થવાશે નહીં. અંતરાય તમે ટાળવો પડે. સખા સખા વચ્ચે ક્યારે કોઈ અંતરાય નથી હોતો, કોઈ ડિસ્ટન્સ નથી હોતું. સખા વચ્ચે એકદમ ક્લોઝનેસ હોય છે. એટલા માટે આપણે સહજ રીતે એને આપણે અંતરની વાત કરી શકીએ છીએ. સ્વામીશ્રી આગળ આજે લાખો હરિભક્તો હૃદય ખોલીને બેસી શકે છે, આમ જીવન ખોલી મૂકી દે છે. આ કેટલી મોટી વાત છે. ગુણાતીત સત્પુરુષ વગર આના માટે કોઈ શક્ય જ નથી. સામેવાળાની પણ પાત્રતા હોવી જોઈએ. સામેવાળામાં કેટલો વિશ્વાસ હશે કે મારી આ જીવનની વાત હું બાપા આગળ રજૂ કરું. અને સ્વામી બાપા પણ સામે એવા સમર્થ છે, બાકી કોઈની તાકાત છે આ ઝીલી શકે? આપણે કોઈક સામાન્ય વાત આમ ખાલી આમ અછડતી વાત આપણે ખબર પડે તો પણ આપણે ડિપ્રેસ થઈ જાય, આપણે આમ મૂંઝાઈ જાય કે આવું બન્યું છે સત્સંગમાં, આવું થાય છે લે. પણ સ્વામી આગળ રોજ બરોજ કેટલી મોટી સંખ્યામાં હરિભક્તો સામેથી આવીને બાપા ઘર નિષ્કપટ થાય છે, જે વાત કોઈને ના કહેવાય એ બાપા ઘર વાત, કેટલો વિશ્વાસ હશે. એક તો વિશ્વાસ છે કે સ્વામી બાપા બીજા કોઈને નહીં કહે. આપણે બધાનું સ્વામી બાપા બધાનું જાણે છે. સ્થૂળ રીતે આપણે સામેથી કેવા આવે છે, આમ તો આપણે વાત કરી હતી પહેલાં કે બાપા પોતે અંતર્યામી છે, આપણે અંતરાત્મા છે, એટલે આપણું જીવનું જાણે છે, ત્રણેય અવસ્થાનું જાણે છે, જે કદાચ આપણે પણ નહીં જાણતા હોય સુષુપ્ત અવસ્થામાં, એ પણ પોતે જાણે છે, પોતે કર્મ ફળપ્રદાતા છે ભગવાનના સંબંધે. એટલે આપણા બધા જ વિકારો બધું જ જાણે છે, પૂર્વજનોનું જાણે છે. હવે આની આગળ આપણે જ્યારે આવીને ઉભા રહે છે ત્યારે આપણે વિશ્વાસ છે કે સ્વામી બાપા ક્યારે આપણી વાત લીક નહીં કરે, અથવા તો આપની વાત કદાચ આપણી સામે જ બ્લેકમેલ કરીને આપણે નહીં કરે, આપણે બ્લેકમેલ નહીં કરે. આપણે વિશ્વાસ છે એ આપણું હિત કરશે. આપણે નિષ્કપટ કેમ શા માટે થઈએ છીએ? જેવા તાગર આપણે નિષ્કપટ થઈએ, જે આપણે વિશ્વાસ હોય કે નિષ્કપટ થયા પછી પણ મારું એમાં હિત સમાયેલું છે. કદાચ આપણી પાસે પણ, આપણી પાસે તો કોઈ આવે જ નહીં આપણી અંતરની વાત, એની અંતરની વાત કરે, કદાચ કોઈક આવે તો પણ સામેવાળાને પછી સંતોષ થાય, એને હળવાશનો અનુભવ થાય.
આજે સ્વામી બાપા પાસે કોઈક પણ આવે અને પોતાની જે વાત રજૂ કરે, એ જયારે જાય છે ને મોઢું જોવા જેવું હોય છે. મુલાકાતમાં જયારે માણસ આવે મુનલાલ કક્ષમાં, જયારે પ્રસાદ લે અને પેલો ઠાકોરજી નું જળ હોય તો કે પુષ્પ લઈને જયારે બહાર જાય એને મોઢું જોવા જેવું હોય, એના અંતરમાં જે હળવા. સ્વામી બાપા ક્યારેક એને ટોકે પણ ખરા, પ્રાયશ્ચિત પણ આપે, સાથે સાથે પ્રેરણા આપે, પ્રોત્સાહિત પણ કરે, વાંધો નહીં ભૂલ થઈ ગઈ ઉભો થાવે આટલું પ્રાયશ્ચિત કરી લેજે, ફરી વાર ભૂલ ના કરતો, ચાલો મહારાજ સામે યાદ કરજે, બાબા ભેગા છે બળ આપશે. અને એ આધ્યાત્મિક સાધનાના આમ ઉત્તમ માર્ગદર્શનની પદે બહાર જાય છે. આવા પુરુષ જ્યારે મળે ત્યારે આપણે કેટલી આમ રાહત થઈ જાય, આમ મનમાં જેમ રાત દિવસ જેમ ગઢમાં થયા કરે, મૂંઝવણ થયા કરે, બાપા રજૂ કરે કે ના હું કરી શકીશ, હું ખરાબ નથી, હું પણ જીવનમાં ભૂલ કરી બેઠા, વાંધો નહીં ઊભા થઈ શકે, નાઈ ધોઈને પાછા આપણે આમ ચાલવા માંડીએ, બાપા આપણા સાથે છે, હાથ પકડીને ચાલશે સાથે, આવી જે રાહત છે એ બહુ જ મોટી વાત છે. એ સાંઈ બાપા એ રાહત આપણે પૂરી પાડી શકે છે. આપણે વ્યક્તિગત મળવા જઈએ ત્યારે તો આપણે અનુભવ થાય જ છે, પણ પત્રો દ્વારા પણ આ અડવાશનો આપણે અનુભવ થાય છે. પત્રની આપણે ઘણી બધી વાત પૂર્વે કરી ગયા છે, પણ પત્રો દ્વારા પણ લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારીને, એ જે અઘરું છે, વાતમાં તો કદાચ લોકો ભૂલી જાય પણ રાઇટિંગ બ્લેક એન્ડ વ્હાઈટમાં આવી ગયું. આવી બધી વાતો સ્વામી આગળ પણ આવે છે. છોકરા છોકરી મોટા વડીલો મોટા મોટા માણસો રાજકારણીઓ પણ સ્વામી આગળ આવીને પત્રો દ્વારા પણ પોતે મળી શકે છે. મોટા મોટા ઉદ્યોગપતિ, મોટી મોટી ભૂલો થઈ ગઈ હોય, મોટા મોટા રાજ, મોટા મોટા ધર્મગુરુઓ સ્વામી સાથે એકાંતમાં બેઠા છે, નામ દેવા એવા નથી, પણ મોટા મોટા સંપ્રદાયો ચલાવનારા હોય, ધર્મ ધુરંધર આચાર્ય હોય, આગળ 1008 લાગતું હોય, પણ એ લોકો સ્વામીશ્રી આગળ ખુલ્લા દિલે વાત કરી શકે છે. મોટા મોટા રાજકારણીઓ એકાંતે જસ્ટ 1-to-1 સ્વામી અપન, બીજા કોઈ નહીં, વિવેક સાગર સ્વામી પણ નહીં ક્યારેક તો, અને આ પત્રો દ્વારા રજૂ કરે, આ તો કેટલી મોટી વાત થઈ. છોકરા છોકરીઓની જે અમુક જે પ્રશ્નની વાત આવતી હોય, કેટલો વિશ્વાસ હશે, જે વાત પોતાના પિતાને પણ ના કહી શકે, પિતાને વાત કરશો લેક્ચર ઠોકશે, માતા પિતાને વાત ના કરાય, એ વાત કદાચ પોતાના ખાસ બેસ્ટ ફ્રેન્ડ હોય એને પણ વાત ના કરે, એના કરતાં પણ વધારે બેસ્ટ ફ્રેન્ડ બાપાને જાણે છે કે બાપાને હું વાત કરું. અને પાછું છેલ્લે શું લખે કે આ પત્રનો તમે જવાબ છે ને મારા ઘરે ના મોકલતા, મારા ઓફિસે મોકલજો, અથવા મારા બીજા કોઈ બેનપણીના ઘરે ત્યાં મોકલજો, ઘરે આવશે તો પ્રશ્ન થશે કે બાપાને પત્ર લખ્યું, શું લખ્યું, ઘરની વાત કહી દીધી. ઘર કરતાં પણ વધારે ક્લોઝ આવા છોકરા છોકરી મોટા વડીલો પણ સ્વામીશ્રીને પોતાને માને છે. આ એક નિખાલસતા, આ સ્વામી બાપાની એક સામર્થ્ય છે કે હરિભક્તો ખુલ્લા દિલે આવી વાત કરી શકે, લગ્નની વાત કરી શકે, ડિવોર્સની વાત કરી શકે, આડા કંઈ સંબંધની વાત કરી શકે, બીજા કંઈક ધંધામાં કંઈક પ્રશ્નની વાત કરી શકે, પોતે કંઈક પાપ થઈ ગયું એની પણ વાત કરી શકે, કદાચ પોતાના કંઈક અનિશ્ચયમાં પણ ઘાટ થતો હોય, મનુષ્ય ભાવની પણ વાત સ્વામી આગળ જ પોતાના વિશે કદાચ મનુષ્ય ભાવ આવતો હોય એની વાત હું પોતે ખુલ્લા દિલે કરી શકે. સ્વામી ઠપકો આપશે, શું કરશે, સ્વામી બહુ પ્રેમથી પણ સમજાવી શકે. કદાચ છોકરા છોકરીને મન થાય કે ભાગી જાઓ લગ્ન કરી લો, બાપા પ્રેમથી કે, અને હરિભક્તો પાછા એવા ઓપ્શન બધા ખુલ્લા મૂકી દે કે સ્વામી તમે કહો તો લગ્ન કરો, તમે કહો તો નહીં કરો, તમે કહો તો ભૂલી જઈશ, તમે કહો તો ભાગી જાઉં, નહીં તો પછી ઘરમાં મમ્મી પપ્પાને પૂછીને કરું. સ્વામી બાપા અવશ્યપણે લગભગ આ રીતે જ સલાહ આપતા હોય છે કે હરિભક્તોને માતા પિતાને ઘરે બધા રાજી રાખીને આપણે આગળ વધવું, તમને ખરેખર પ્રેમ હશે તો માતા પિતા સ્વીકારશે, સમજશે જ, તમારી ભૂલ થઈ ગઈ, હવે તમે જો ભૂલ સ્વીકાર કરી લો સમયવાળાને પણ ગુણ આવશે, ભાવ આવશે. બાબા બહુ જ એકદમ વ્યવહારુ માર્ગદર્શન આપતા હોય છે, ક્યારે ભૂલ ચલાવી લેતા હોય, નબળાઈ ચલાવી લેતા હોય એવું પણ નથી કરતા, પોતે સામે ક્યારેક ટોકે પણ છે, પ્રાયશ્ચિત પણ આપે છે, એટલે આપણે એમ લાગે કે આપણી બધી ભૂલો બાપા આમ ચલાવી લે છે એવું પણ નથી હોતું, પણ સામે બળ આપે છે. અને એ રીતે પણ અમુક તો કેવું આમ જીવનમાં જે એકદમ કટોકટીના સંજોગો હોય, આપણે આમ કઈ દિશા પકડવી ખબર જ ના પડે, અને એક દિશા જો ખોટી આપણે પકડાઈ ગઈ તો આખી જિંદગીભર પછી આપણે પસ્તાવાનો વાળો આવે એવું પણ કેટલાક નિર્ણયો હોય. જીવનમાં જ્યારે છોકરો પેલો હોય એમ એકદમ બરાબર જંકશન ઉપર આવી હોય, જીવન એવા એક જંકશન ઉપર આવી ગયો, ખબર ના પડે મારે આ લાઈન લેવી કે આ લાઈન લેવી, મારે દેશમાં ભણવું કે પરદેશમાં જઈને સેટલ થવું, મારે કઈ યુનિવર્સિટીમાં જવું, મારે ઘર નજીક રહેવું કે પછી બહાર જવું, ડોમેટ્રીમાં રહેવું કે પછી ઘરમાં રહેવું, આ ધંધો કરો કે નોકરી કરવી, ધંધો એકલો કરો કે પાર્ટનરશીપમાં કરવી, નાની નાની વસ્તુઓ, ઘર નવું લો કે ભાડે લેવું, સ્કૂટર લો કે ગાડી લો, નવું લો કે સેકન્ડ હેન્ડ લો, ઓપરેશન કરું ના કરું, અત્યારે કરું પછી કરું, પ્રાઇવેટમાં કરો સિવિલમાં કરો, આવા તો કેટલાય પ્રશ્નો સ્વામીશ્રી આગળ રજૂ થતા હોય છે. નિર્ણાયક પડો, નિર્ણાયક પડમાં પણ સ્વામી આગળ આવી રીતે રજૂઆત થતી હોય છે, કેટલો ટ્રસ્ટ છે, વિશ્વાસ, એ સ્વામીશ્રીના પણ આવા કેટલાક પ્રસંગો દ્વારા આપણે જોવા મળે છે.
સાંઈ બાપા તો આવા તો કેટલાય કેટલી છાયાની રીતે પણ આપણા સખા બન્યા છે. સાંઈ બાપાના તો આવા ઘણા બધા ઊંડા ઊંડા પ્રસંગો પણ છે. એક મહારાજની વ્યાખ્યા પ્રમાણે પણ મહારાજ બાપા પોતે સાચા સખા છે. બાપા મહારાજ બહુ જ એક ઊંડી વ્યાખ્યા કરી છે સખાની. એક પ્રસંગ દ્વારા મહારાજે વાત કરી, એકવાર આખો એક હરિભક્તોનો સંઘ વડતાલ જઈ રહ્યો હતો અને માર્ગ થોડોક લાંબો હતો એટલે બધા થોડોક થાક્યા. એટલે મહારાજે કીધું કે ચલો આપણે થોડોક વિસામો લઈએ. એટલે ઝાડ નીચે આમ થોડોક આરામ કરવા માટે ગયા. ત્યાં ગયા નજીક ને ઝાડને પેલો ગામડામાં તો પેલો ઓટો હોય ને, તો ત્યાં કોઈ કૂતરો પેલો આવી ગયો હશે ને બગાડી ગયો હશે. એટલે બધા છીછી કરીને કે અહીંયા તો નહીં બેસાય એમ કે બાજુના જ પેલા પછી કંઈક ઓટો હતો ત્યાં ગયા. મહારાજને સંતો ત્યાં બધા બેઠા. એ જ વખતે એક કૂતરો, જે કદાચ કૂતરાએ બગાડ્યો હશે એ જ કૂતરો કદાચ હશે, એ જ કૂતરો એક સસલાની પાછળ પડ્યો હતો. એટલે પેલું સસલું ભાગતું ભાગતું એ સભામાં વચ્ચે આવીને બેસી ગયું કે કાંઈ આમ આમ માણસો છે, પબ્લિક છે, એટલે આપણે અહીં સલામત છે. કૂતરોએ જોયું કે સસલું તો આપણા હાથમાંથી ગયું, એટલે કૂતરો પછી આમ નિરાશ થઈને પાછો ભાગી ગયો. આ એક મુદ્દો લઈને મહારાજ પછી વાત કરે છે. મહારાજ સભાને સંબોધીને વાત કરે છે કે આ કૂતરું છે એ સસલાનો દુશ્મન કહેવાય કે મિત્ર કહેવાય? બધા સંતો કે મહારાજ દુશ્મન કહેવાય, પાછળ પડ્યું છે ને જીવ ખાવા માટે, દુશ્મન જ કહેવાય. પછી મહારાજ કે પેલું જે ઝાડ છે જ્યાં પેલું કૂતરું બગાડી ગયું છે એનું મિત્ર કહેવાય કે દુશ્મન કહેવાય? કારણ કે કૂતરાને તો ઝાડ સાથે મૈત્રી છે ને, તો રાજો તેને તરત ટાંગ ઊંચો કરે, એને તો મૈત્રી જ છે એની સાથે. મહારાજ કે એવું નથી, તમે મિત્રની બરાબર વ્યાખ્યા સમજ્યા જ નથી. આ કૂતરું તો આપણે તો અહીંયા પેલા ઝાડ આગળ બેસવાના હતા, પણ કૂતરો આવીને ત્યાં બગાડી ગયું એટલે ઝાડને આપણો લાભ ના થયો, સંબંધ ના થયો, માટે કૂતરો એ આ ઝાડનો દુશ્મન કહેવાય. અને ઉપરથી આપણે એવું લાગે કે કૂતરો છે એ સસલાનો દુશ્મન છે, એની પાછળ પડ્યું છે, પણ પાછળ પડ્યું ને સસલું આપણી વચ્ચે આવીને બેસી ગયું ને, સંબંધ આપણો થઈ ગયો, માટે દુશ્મન નહીં પણ કૂતરો એ આ સસલાનો મિત્ર છે. જે ભગવાનનો સંબંધ કરી આપે એ મિત્ર, અને ભગવાનનો સંબંધ મિટાવે એ દુશ્મન. સ્વામી શ્રી પણ આપણા સાચે મિત્ર છે. આપણી સાથે આપણે ભગવાનનો યોગ કરી આપ્યો છે, ભગવાનનો ભેટો કરી આપ્યો છે. એક ખાલી નમૂના રૂપે એક પ્રસંગ આપણે જોઈ લે. સ્વામી શ્રી ગઢડા માતા માણુની સાલમાં એ વખતે બે સોની મહાજનના જે કુટુંબો એ સ્વામીશ્રી પાસે આવ્યા. એ લોકોના અરસ પરસના દીકરા દીકરીને લગ્ન લેવાના હતા. સ્વામીશ્રી પાસે પોતે તારીખ લેવા માટે આવ્યા કે આપ તારીખ આપો, મુહૂર્ત જોઈ આપો, તે પ્રમાણે આપણે તારીખ લઈએ. સ્વામીશ્રી તારીખ આપી અને પછી એ જ તારીખ એક સામાન્ય કંકુત્રીમાં લેખિત સ્વરૂપમાં મૂકી અને ત્યાં પછી ત્યાં એક વેવાય છે એટલે ઠાકુરજી આગળ ધરે છે અને ઠાકુરજી આગળ ધરી અને પછી સ્વામીને અર્પણ કરે કે સ્વામી અમારા વતી તમે આ કંકોત્રી સ્વીકારો, તમે અમારા આવી રીતે લગ્નમાં તમે હાજર થશો. પછી સ્વામી બાજુમાં વિરચંદ મોદી બેઠા હતા. એ બાપા વિરચંદ મોદીને સંબોધીને શું કે આ પેલા ખરી ભક્તની વાત કરી કે આ બચુભાઈ છે તમારા ગોર કહેવાય, કેમ તમારા કુળના નાતીના આ ગોર કહેવાય? બચુભાઈ એકદમ આમ છોકલા પડે કે હાથ જોડી દે, મહારાજ સ્વામી કે તમે અમારા ગોર છો, અમે કોના ગોર બની શકીએ, તમે અમારા ગોર. સ્વામી કે હા એ વાત સાચી કે આ લોકનું ભેગું ગોર કરી આપે અને ભગવાન સાથેનું ભેગું અમે કરી આપે. સ્વામીશ્રી કહે છે કે ભગવાન સાથેનો જે સંબંધ હસ્તમેળાપ એ કોણ કરી આપે? સ્વામી બાકી તો આપણા હાથ તો આપણે બીજા ઘણા બધાને આપ્યા હોય, પણ આપણો હાથ આપણો આમ કાંડુપ ઝાલી અને ભગવાનના ધામમાં પહોંચાડીને ભગવાનને સોંપે એવા સત્પુરુષ છે. સ્વામી બાપા આ રીતે પણ સાચા મિત્ર થયા છે. હવે તો ઘણા બધા સૂક્ષ્મ રીતે પણ આપણે સખાની આપણી વ્યાખ્યા કરી શકીએ, પણ ટૂંકમાં આપણે એટલું જાણી શકીએ છીએ કે સ્વામી સાચા અર્થમાં આપણે બધાને એક સુહૃદ બન્યા છે. આપણે તો કદાચ કેટલાને મિત્ર બની શકીએ જીવનમાં, આમ જે બેસ્ટ ફ્રેન્ડ કહેવાય, એમ જીગરજાન દોસ્ત, આપણે આમ લંગોટિયા હોય, એક થાળીમાં જમનારા હોય, એવા તો કેટલા આપણે મિત્ર હોય, એમ થોડા કે ટોળે ટોળા હોય, એક કે બે માન માન. પણ સ્વામી આપણા એવા સુહૃદ છે, એટલે માટે ગીતામાં કહેવાયું કે સુહૃદ સર્વભૂતાનામ. જે સાચાત્મા સુહૃદ હોય, સુહૃદ એટલે જેનું હૃદય સારું હોય, શુભ હૃદય હોય, પવિત્ર નિર્મલ અંતકરણ હોય, એ સાચાત્મા સુહૃદ બની શકે છે. અને એ જ સર્વભૂતાના દરેક જીવ પ્રાણી માત્રને પોતે સુહૃદ સખા બની શકે છે. વિશ્વમિત્ર આપણે બધા કદાચ એકબીજાના મિત્ર બની શકીએ, પણ વિશ્વમિત્ર જેના માટે આખી દુનિયા કહેશે કે અમારા મિત્ર છે અને જે પોતે કહેશે કે આખી દુનિયા મારી મિત્ર છે, એવા સાચા સુહૃદ
સ્વામી બાપા છે ક્યારેક ક્યારેક પોતે કઈ પણ દે છે. કાયમ યોર ફ્રેન્ડ વિવેક જૈન સ્વામી સાથે પોતે ઘણી વાર 84 માં જયારે પરદેશ યાત્રામાં ગયા પાછા આવ્યા, વિવેક જૈન સ્વામીને ઘણી વાર પોતે કહેતા કે શું હલો ફ્રેન્ડ એમ બાપા કહેતા. આપણા ત્યાગ સ્વરૂપ સ્વામી છે, એમના પૂર્વાશ્રમના ભાઈ હરનીશ, બધા હરિ સંતો બધા એમને બાપા પણ એને ઋષિ કહે છે. સાઉથ આફ્રિકામાં છે બાપા, એને પણ એકવાર કીધું કે હાઉ આર યુ ફ્રેન્ડ, હલો આઈ એમ યોર ફ્રેન્ડ એમ બાપા એને પણ વાત કરી હતી. એકવાર લંડનમાં હતા ત્યારે બે બાળકો બાપા પાસે આવ્યા, એક વિજય અને દેવેશ. બાપા સાથે ત્યાં આમ રોજ સભામાં આવતા હતા. એકવાર એકલો, એ લોકો પણ મૂળ સાઉથ આફ્રિકાના જ, જોબર ડર્બનના જ. એકવાર વિજય એકલો આવ્યો અને દેવેશ દેખાયો નહીં. એટલે સ્વામી બાપાએ સામેથી પૂછ્યું કે વિજયને કે દેવેશ ક્યાં ગયો, આજે દેખાયો નહીં. એટલે વિજય કહે છે કે, વિજય મોટો ભાઈ, એટલે વિજય કહે છે કે સ્વામી દેવેશ એના મિત્ર પાસે ગયો છે આજે. એટલે બાપા કહે કે એમ મિત્ર પાસે ગયો છે, તો એને કહેજે કે હું પણ મિત્ર છું તો મારી પાસે પણ આવે, મારે પણ એને મળવું છે. એ દેવેશ પણ બાપા સાથે એટલો મિત્ર બની ગયો કે ભાનુની સાલમાને દીક્ષા લીધી અને આજે અમેરિકામાં દેવવંદન સ્વામી તરીકે પોતે સેવા બજાવી રહ્યા છે શિકાગોમાં. આવા તો બાપા ક્યારેક પ્રસંગોપાત ઉલ્લેખ કરતા હોય છે કે હું તમારો મિત્ર છું, પણ દરેકે દરેકને આવો અનુભવ થતો હોય છે કે સ્વામી બાપા આપણા આવી રીતે બહુ જ નિકટના સંબંધ ધરાવે છે, આપણે એમની સાથે કોઈ અંતરાય નથી. આજે બધા કંઈ આપણે મિત્રતાની વાત કરી, આમ તો મિત્ર એવી વસ્તુ છે બહુ અકળ છે, બહુ જ આમ તરત પામી શકાય એમ નથી, પણ સ્વામીના સંબંધને આપણે પામી શકીએ છીએ. સુરેશ દલાલે બહુ સુંદર એક કવિતા લખી છે કે તું મૈત્રી છે, એમાં મૈત્રીની કેટલીક વ્યાખ્યા લખીને છેલ્લે પછી પોતે કહે છે, પહેલાં પોતે એવું કહે છે કે તું થાક્યાનો વિસામો છે, રજડપાટનો આનંદ છે, તું પ્રવાસ છે, સવાસ છે, તું મૈત્રી છે. પછી કહે છે, તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે, તું અહીં છે અને સર્વત્ર છે, તું મૈત્રી છે. પછી કહે છે છેલ્લે, તું સ્થળમાં છે અને પળમાં છે, તું સકળમાં છે અને અકળ છે, તું મૈત્રી છે. મૈત્રી તો ખરા અર્થમાં તકલાદી મૈત્રી નહીં, મતલબી મૈત્રી નહીં, પણ રિયલ ફ્રેન્ડશીપ, એ સાચા અર્થમાં જો મૈત્રી પામવી હોય તો ખરેખર અકળ છે. પણ સ્વામીશના દર્શન આપણે થયા છે એમના પ્રસંગ દ્વારા, આપણા માટે હવે મૈત્રી અકળ રહી નથી. સ્વામીશના જીવન દ્વારા આપણે મૈત્રીના સાચા દર્શન થાય છે. તો આવા સાચા જીવના મિત્રને પ્રમુખ સાહેબ મારા અમે વંદન કરીને આપણે અહીંયા તમેવ સખાને આપણે વિરામ આપીએ છીએ. હવે આપણે આગળ વધીએ. બીજું હવે જે પાત્ર આવે છે, બીજું જે પાસું આવે છે સ્વામીશ્રીનું, એ છે વિદ્યા. તમેવ વિદ્યા, વિદ્યાનો મહિમા તો લોકમાં બહુ છે. ભર્તુહરિએ નીતિશતકમાં એક વિદ્યાના મહિમાનો એક શ્લોક લખ્યો છે કે વિદ્યાથી કેટલું મોટું મોટું કામ થાય છે. પેલા પોતે કહે છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્નમ ગુપ્તમ ધનમ. વિદ્યા ભોગ કરી યશ સુખ કરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ વિદ્યા રાજસ પૂજ્યતે નહીં ધનમ વિદ્યા વિહીન પશુ. પોતે વિદ્યાના ઘણા બધા લક્ષણો બતાવે છે, પણ પોતે કહે છે કે વિદ્યા કેટલી મહાન વસ્તુ છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. માણસનું સાચું રૂપ, અધિક રૂપ શું છે? વિદ્યા છે. પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ, એનું જે ગુપ્ત ધન એ પણ વિદ્યા છે. ભોગ કરી યશ સુખ કરી, આપણે યશ કરનારી સુખ કરનારી એ પોતે વિદ્યા છે. ગુરુનામ ગુરુ, આપણે ગુરુ થઈ શકે એમ છે. બંધજનો વિદેશ ગમને, જ્યારે વિદેશ કંઈક દેશમાં ગયા હોય, અજાણ્યો દેશ હોય, ત્યારે આપણો કંઈક સાચો સ્વજન બની શકે છે. પરમ દૈવતમ, આપણા અંતરમાં જે દૈવત શક્તિનો સંચાર કરી શકે છે એ પણ વિદ્યા છે. અને રાજ્ય શું પૂજ્યતે, મોટા મોટા રાજ્યસભામાં પણ આપણે સેના દ્વારા પૂજ્ય બની શકે છે? વિદ્યા ન ધનમ, ધનમથી નહીં, પણ વિદ્યા દ્વારા આપણે પોતે પૂજ્ય બની શકે છે. વિદ્યા વિહીન પશુ, એટલે કે જે માણસ વિદ્યા નથી એના જીવનમાં, જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, એ પોતે પશુ સમાન છે. આ વિદ્યાનો મહિમા છે. વિદ્યા દ્વારા, આપણું ભણતર દ્વારા પણ આપણો એક પરિચય આપવામાં આવે છે ને, આપણો મહિમા નથી વધે છે. કોઈ પણ માણસ સામે જ્યારે પરિચય આપીએ આપણે કે આ ડૉક્ટર છે, આ IAS ઓફિસર છે, તો સહેજે સહેજે આપણે એનો આમ જુદી દ્રષ્ટિ આપણે જોઈએ કે ઓ આ પોતે ડૉક્ટર છે, આવો સાહેબ બેસો, તમે આગળ બેસો, ખુરશીમાં બેસો. એમ આપણો પરિચય પણ આપણો વિદ્યા દ્વારા, આપણી ડિગ્રી દ્વારા, આપણું કંઈક ભણતર દ્વારા એ આપવામાં આવતું હોય છે. માણસને આપણે આદર સન્માન પ્રતિષ્ઠા એ વિદ્યા દ્વારા પ્રાપ્ત થતી હોય છે.
ભણેલો માણસ અને અભણ માણસ સહેજે સહેજ જુદા પડી જાય. આપણે કદાચ એને પ્રતિષ્ઠા આપીએ અને આદર આપીએ કે ના આપીએ, પણ વિદ્યા એક વસ્તુ છે. ભણતર સાચા અર્થમાં, પેલું ગોખી ગોખીને પેલા માર્ક્સ માટે ડિગ્રી લીધી એવી નહીં, પણ સાચા અર્થમાં પોતે જે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, ડિગ્રી નહીં ભણતર પ્રાપ્ત કર્યું હોય, એ માણસો જુદો જ પડી જશે. સામાન્ય લોકમાં પણ જે પણ કોઈક માણસ આમ થોડોક ભણેલો હોય ગણેલો હોય તો એનું જે ખાવા પીવાનું રહેવા કરવાનું તર જુદું જ પડી જાય. આપણે લાગે કે આ માણસ કંઈક પોલિશ્ડ માણસ છે, સંસ્કૃત માણસ છે, રિફાઇન્ડ છે, કલ્ચર્ડ છે. એમ જ્યારે આપણે પણ આવા સાચા પુરુષને આપણે પ્રાપ્તિ, એ પોતે આપણા માટે વિદ્યા છે. જેમ માણસ કોઈ વિદ્યા પ્રાપ્ત કરે અને એ જુદો પડી જાય છે, એને સજે સજે લોકમાં આદર પ્રાપ્ત થાય છે, એમ સ્વામી બાપા પણ આપણા માટે વિદ્યા છે. જ્યારે આપણે પણ સ્વામીના સંબંધમાં આવ્યા છે, આપણે પણ તરત જુદા પડી જાય છે. જેમ અભણ માણસ અને કોઈક ડૉક્ટર જુદો પડી જાય, એમ જે સ્વામીના સંબંધમાં નથી આવ્યો અને કોઈક સારો કાર્યકર હોય, સત્સંગી હોય, એ પણ તરત જુદો પડી જાય છે. સંતો પડી વાત કરે છે કે બેલ્જિયમમાં આપણે યુવક હતા અને એ વખતે એક જૈન આચાર્ય સુશીલ કુમાર મુનિજી જ્યારે સંપર્કમાં આવે છે અને જ્યારે ખબર પડે છે કે આ યુવક પોતે પરદેશમાં આવ્યા હોવા છતાં પણ પોતે માંસાહાર કરતો નથી, તરત જ બીજો પ્રશ્ન પૂછે છે કે તમે પ્રમુખ સાહેબ મારા શિષ્ય છો, હવે માંસાહાર તો કેટલી બધી કેટલા બધા માણસો કરે છે, પણ તરત પૂછે કે પરદેશની ભૂમિમાં આવી રીતે ચુસ્તપણે કોઈક આવો નિયમનું પાલન કરતા હોય તો પ્રમુખ સાહેબ મારાનો જ યુવક હોવો જોઈએ. પ્રમુખ સાહેબ મારાના સંબંધમાં આવે બીજા લોકો પાસેથી તરત જુદો પડી જાય છે. એના આમ પછી બીજી કંઈ વાત કહેવાની, એના માટે કહેવું પણ રહે જ નહીં. સુરતમાં 2 વર્ષ પહેલા હતા ત્યારે હરિભક્તોનો પરિચય થવામાં થયો, નામ છે દુર્લભભાઈ, પોતે આપણે ચુસ્ત કાર્યકર પણ છે, પણ વિશ્વ હિન્દુ પરિષદમાં દક્ષિણ ગુજરાતમાં બહુ જ આગળ પડતા પોતે કાર્યકર છે. હવે જે પોસ્ટ પર પોતે આવ્યા તરત જ એ આમ તો જે પ્રગતિ કરવાની પેલા આમ રૂટ પ્રમાણે, એના બદલે તરત એને એ પોસ્ટ આપવામાં આવી. હવે એના માટે કેટલાક એના સાથીદારો હોય એ લોકોએ પ્રશ્ન પણ ઉઠાવ્યો, પ્રાંત કાર્યાલયમાં એ લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આ માણસને યોગ્ય ટ્રેનિંગ નથી મળી. આમ તો એ જે પોસ્ટ માટે 3 વર્ષની ટ્રેનિંગ જોઈએ અને જે આમ ક્રમવાઇઝ આખું આગળ વધવું પડે અને ટ્રેનિંગ વગેરે સુધી તમે કેમ પોસ્ટ આપી શકો છો, એ પ્રશ્ન એટલો ચર્ચાયો છેદ પ્રવીણ તોગડિયા સુધી પ્રશ્ન પહોંચ્યો કે આ માણસ 3 વર્ષની ટ્રેનિંગ વગર કેવી રીતે આટલી મોટી પોસ્ટ ઉપર તમે મૂકી શકો છો. પ્રવીણ તોગડિયા શું વાત કરી કે આ કોણ છે ભાઈ, તપાસ કરી ખબર પડી કે BAPS સંસ્થાનો આ એક મોટો કાર્યકર છે, ત્યાં પોતે વરાછામાં જ રહે છે સુરતમાં. એમને કીધું કે આ પ્રમુખ સાહેબનો છે ને, એને આપણી ટ્રેનિંગ આપવાની જરૂર નથી, પ્રમુખ સાહેબ મારે ઓલરેડી ટ્રેનિંગ આપીને જ આપણી પાસે મોકલો છે, એ તેની ટ્રેનિંગ વગર પણ એ કામ બરાબર કરી શકશે. પ્રમુખ સાહેબ મારાના સંપર્કમાં કોઈ પણ માણસ જુદો જ પડી જાય. જોજો, આપણા હરિભક્તો હોય અને સામાન્ય માણસ હોય જુદા જ પડી જશે. સંતો તમે ઘણા બધા ઘરમાં જતા હોય ને, કોઈ હરિભક્તના ઘરમાં આપણે જઈએ અને એક સામાન્ય માણસના ઘરમાં જઈએ, તરત જુદું, પહેલા તો સ્મેલ જ જુદી પડી જતી હોય છે. તમે ઘરમાં પ્રવેશ કરો ખબર છે કે આ લસણ વઘાર થયો છે. હવે ઇવન હરિભક્તના ઘરે અને સારા હરિભક્તના ઘરે ફેર છે ને, સારી રસોઈ અને સારી રસોઈ, ગાવું અને સારું ગાવું, સારો કાર્યકર અને સારો કાર્યકર, એમ હરિભક્ત અને સારા હરિભક્તના ઘરે તમે જાઓ ને તરત ખબર પડી જાય કે આ હરિભક્ત. પહેલાં તો આમ ટીવી ઉપર કેટલી ધૂળ છે ખબર પડી જાય, પછી કેવા ફોટો ટીંગાડ્યા છે ખબર પડી જાય, શું વાંચે છે ખબર, એના ઘરમાં પ્રકાશ આવે છે કે નહીં, અને સંતો આવે છે એટલે જ પ્રકાશ ટેબલ પર મૂક્યું છે એ પણ ખબર પડી જાય. સંતો આવ્યા છે એટલે જ પછી બધો પ્રકાશ ને જેવમે નિરખારે ને એ બધું મૂકવામાં આવે બહાર શો માટે, શો પીસ તરીકે, એ પણ ખબર પડી જાય. એના ઘરમાં કેટલા કાર્યકરો છે, અધિવેશનમાં એને ભાગ લીધો છે કે નહીં, ઇનામ મળ્યું છે કે નહીં પણ ખબર પડી જાય, યોગી શતાબ્દીમાં એને સેવા કરી છે કે નહીં, અમૃત માસમાં સેવા કરી કે નહીં, એ પણ ખબર પડી જાય. બધું સંતો બહુ ચોક્કર હોય છે, એક દ્રશ્યમાં બધું આખું ઘર પામી જાય અને કઈ વાત કરી પ્રમાણે પછી વાત થાય, આરતી બધું થઈ જાય, તમને લાગે કે સ્વામી કહો ચાલો આરતી કરો, પંખો બંધ કરો, લાઇટ કરો, જીવાસુદેવ ચાંદલો કરો, એટલા પૂરું ન થતું, એટલી વારમાં બધું પામી જાય અને પછી વાત થાય. એમ સારા હરિભક્તોના ઘરે કેવું વાંચન થાય છે, એના ઘરમાં કેવી કસેટ વાગે છે, હિટ્સ ઓફ 99 વાગે છે પછી કે પછી વાલમ વધામણા વાગે છે, એના ઘરમાં કેવું ખાવાનું, હરિભક્તોનો જે આચાર વિચાર વ્યવહાર આહાર બધું જ એ સામાન્ય જુદો પડી જાય છે. કાર્યકર પણ જુદો પડી જાય, સામાન્ય માણસ હોય અને આપણો કાર્યકર હોય પ્રમુખ સાહેબ મહારાજનો, એ આમ કેવો સ્માર્ટ લાગે, આમ આમ જુદો જ પડી જાય. એનું આયોજન શક્તિ, એની વિચાર શક્તિ, એનો આમ જે

ટેબલ ગોઠવી દે, પેલું આયોજન જાહેરાત કરે, પછી કીર્તન ગવાય, બધા લાઈનમાં ઉભા રાખે. આપણે એમ કરો કે જો પ્રમુખ સામે યુવા કેટલા સ્માર્ટ લાગે છે, પોલિશ લાગે, કેવું ના પડે, તમારે કોઈ જાહેરાત ના કરવી પડે કે પ્રમુખ સામે યુવક છે, ખબર પડી જ જાય. એનું જે આયોજન હોય એમ, એની એક એક ખાલી બોલવાની રીત, એની જે વિનય વિવેક વ્યવહાર, એ જુદો જ પડી જાય. અને સંતો બાણા, કોઈક સંન્યાસી હોય અને પ્રમુખ સામે, મને સામાન્ય સાધુ લ્યો, સામાન્ય સાધુ, આપણી સામે આપણી વ્યાખ્યા બધી જુદી હોતી હોય છે, પણ આમ આ લોકની દ્રષ્ટિએ કદાચ બહુ કંઈ આવડત ના હોય, બહુ ડાયનામિક ના હોય, કે બોલતા પણ ના આવડતું હોય, પણ એ જ્યારે સમાજમાં બહાર ઉભો રહે જુદો જ લાગે. જોજો, ગમે તે કદાચ સ્વામિનારાયણનો બીજો હોય ને તો પણ જુદો લાગે. બીએપીએસમાં સાધુ છે અને બાપાએ તેવી કૃપા કરી છે, એમને એમ સુખા હોય અને આમ નીકળે બહાર, ઇમ્પ્રેશન પડે, છાપ પડે કે આ પ્રમુખ સાહેબના સાધુ આવ્યા છે. જ્યાં ત્યાં ઉભા ના રહે, જ્યાં ત્યાં બોલે નહીં, કોઈની સાથે પણ એલફેલ વાત ના કરે, આમ પેલા પાનના ગલના ગલ્લાગરના ઉભા રહે, કોઈ સ્ત્રીઓ સાથે વાત ના કરે, પૈસા ના અડે, એ આમ એ જે આખું જે વર્તન જે સંતોનો છે. અને ક્યારેક એનો અનુભવ થાય છે કે અમે ગમલું આયોજન કરીએ પણ સંતો અમારા કરતાં 2 ડગલા આગળ જ હોય, અને અમારા કરતાં સ્વામી 10 ડગલા આગળ હોય, પણ સંતોની આખી જે એમ, એ ક્યારે થઈ શકે છે? બાકી તો પહેલાં તો ક્યાં બધા સરખા સરખા જતા, બધા ગામડામાંથી આપણે અહીંયા આવ્યા છે, કંઈ આમ બહુ બધા MBA નથી થયા કંઈ સંતો. હા, 700 સંતો છે, થોડા MBA થયા છે બધા, એક એક થયો છે ને, એક અધૂરું મૂકીને આવ્યા હતા. પણ જે આયોજન શક્તિ, એ જે વિચારવાની શક્તિ, એ કોણ આપી શકે છે? સ્વામી બાપા, એમનું જે ટ્રેનિંગ છે એના આધારે સંતો પણ એવા ઘડાઈ જાય છે, એ પણ એવા પોતે તૈયાર થાય છે કે બધાને અનુભવ થાય છે કે પ્રમુખ સાહેબના કાર્યકર, પ્રમુખ સાહેબના હરિભક્ત, પ્રમુખ સાહેબના સાધુ, એ કંઈક જુદો છે. એના આધારે આપણી કિંમત વધે છે, જેમ આપણો પરિચય આપવામાં આવે અને એના આધારે આપણી કિંમત વધે ને. કંઈક અહીંયા માણસને આપણે પરિચય આપીએ, કંઈક માળનું માણસ આવે એને આપણે ઊભો કરીએ, અને આપણે કંઈક આ માણસ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. એટલું જ નહીં, ખાલી ફર્સ્ટ ક્લાસ તો આવી શકે, પણ એના આખા યુનિવર્સિટીમાં, આખા એના જિલ્લામાં, આખા ગુજરાત રાજ્યમાં એનો પહેલો નંબર આવ્યો છે. એટલું જ નહીં, પહેલો નંબર કદાચ 97% પણ આવે, 100% એના પરિણામ એનો, અને કોઈ લાગવગથી નહીં, ચોરી કરીને નહીં. પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી એનો એક પણ માર્ક એક પણ વિષયમાં કપાયો નથી, 100એ 100% થ્રુ આઉટ રિઝલ્ટ. હવે એ છોકરાને MBBSમાં આપણે દાખલ કરીએ ચાલો, અને વિશ્વની જે સૌથી આમ નામદાર નામાંકિત કે યુનિવર્સિટી હોય, હાર્વર્ડ કે ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ કે યેલ, જે આપણે તમે ગણો ટોપમાં ટોપ જે મેડિકલ કોલેજમાં આપણે દાખલ કરીએ, અને એમાં પણ જે સારામાં સારા વિશ્વભરના બધા મેડિકલ સ્ટુડન્ટ્સ હોય, જ આ લોકો હાજર થાય, એમાં પણ આ મહિનો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલ મળે દરેક વર્ષમાં. MBBSમાંથી પણ MSમાં જાય, MSમાંથી FRCSમાં જાય, અને જે પણ કે આગળ સુપર સ્પેશિયલિસ્ટ પર થઈ શકે, એ દરેક ક્ષેત્રમાં દરેક રીતે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ 100એ 100% પરિણામ લાવે, અને એનો પરિચય આપણે આપવામાં કે આ ભાઈ આ છે. બીજે કે આગળ કેવું પડે એના માટે, પછી એની સાધના કઈ હશે, એ કેવી રીતે જીવન જીવતો હશે, કેવી રીતે વાંચતો હશે, અને બુદ્ધિનું સ્તર કેવું છે, એ આપોઆપ ખ્યાલ આવી જાય. વિદ્યા એનું પરિચય આપે છે, વિદ્યાના આધારે એની કિંમત વધે છે, એનો મહિમા વધે છે. સામાન્ય પટ્ટાવાળો માણસ કેટલું કમાતો હોય, અને આ માણસ કેટલું કમાઈ શકતો હોય, એની કિંમત વધે છે લોકમાં, સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે પણ. એમ સ્વામીશ્રીના સંબંધમાં આપણે આવ્યા, આપણી પણ કેટલી કિંમત વધી ગઈ. સામાન્ય પહેલાં તો આપણે જોઈએ છીએ આદિવાસી બધા માણસો બધા હતા, કોણ પૂછે લોકમાં, આમ તરછોડી આમ તુચ્છ ને તિરસ્કૃત જાતિ આખી હતી, પણ પોતે સ્વામી સંબંધમાં આવ્યા, સત્સંગના બધા સત્સંગ અપનાવ્યો અને નિયમ ધર્મ પાલન કરવા માંડ્યા, તો સમાજમાં અમને એ લોકોને એક સ્થાન થયું, લોકો એ લોકોને આદરની દ્રષ્ટિથી જોવા માંડ્યા કે ના આ લોકો જુદા છે. ભલે આદિવાસી હોય, ભલે કદાચ ઝૂંપડામાં રહેતા હોય, પણ સામાન્ય માણસ કરતાં આ લોકો જુદા છે. એ લોકોનું સહેજ આમ સાવ આમ સામાન્ય માણસ હોય, ગામડાનો માણસ હોય, પણ બાપામાં નિષ્ઠા છે, બાપા માટે સમર્પણ કર્યું છે. બાપાને મન આ બહુ મોટો માણસ છે. સારંગપુરમાં જ્યારે પણ કોઈક મોટા મોટા હરિભક્તો આવે, તો સામાન્ય હરિભક્તોના બાપા પરિચય આપવામાં જ્યારે સંકોચ પામતા નથી. 2 વર્ષ પહેલાં ત્યાં બાપા વોકિંગ કરતા હતા સ્મૃતિ મંદિરે, એ વખતે તાજપુરના આપણા પુરુષોત્તમ દાસ કાકા, એ હરે એનું જાતજાતનું બધા પોતે બાપા આગળ લલકારતા હતા, બધા દોહા ને સાખી ને કીર્તનો. એ વખતે ખૂણામાં જે ઈશાન ખોરો છે ત્યાં મોટા મોટા હરિભક્તો બેઠા હતા, આપણે મનુભાઈ સિગેલ, પછી આપણે ચંદ્રકાંતભાઈ ડૉક્ટર, પછી કનુભાઈ મંબાસા, પછી હર્ષભાઈ રાણા, આપણા ઠાકોર કાકા, નવનીતભાઈ, શ્વેતકુંડ સ્વામીના પૂર્વાશ્રમના પેલા બનેવી થાય, આવા તો કેટલા મોટા દેશ પરદેશના મોટા મોટા કરોડોપતિ માણસ હતા અને ભણેલા ગણેલા. અને બાપા ચાલુ વોકિંગમાં એમને બધાને ઊભા રાખી દાસ કાકાનું કાંડું જાલી અને પરિચય આપે કે જો આ તાજપુરના અમારા હરિભક્ત છે, તાજપુર બહુ સાસમ અને પ્રસાદનું ગામ છે, આ લોકો બહુ ભોગ આપ્યો છે, મોટું મંદિર થઈ રહ્યું છે. હવે તાજપુરના દાસ કાકાને કોણ પૂછે,
ఈ మొహమ్మద్ సంస్థ.

શકે, અમેરિકા સુધી પહોંચી શકે. પણ એટલો પરિચય થઈ ગયો, ફ્રેન્ડ થઈ ગયા અંદર અંદર. પછી એક દિવસ તો તાજપુરમાં ખાસ બધા હરિભક્તો આમંત્રણ આપ્યું, અને આ બધા મોટા મોટા ઠીમે ઠીમ જે સોનાની ડીશમાં જમનારા હોય એ તાજપુરમાં જઈને રોટલાનો ઓળો ખાવા ગયા દાસકાકાના આમંત્રણથી. આ સ્વામી પણ સંબંધમાં એમાં કિંમત વધી ગઈ, બાકી આપણે કોણ પૂછે સામાન્ય ગામડાના માણસોને. પણ બાપાને મને એવું નથી, હર્ષદાના આગળ પણ પેલો હીરો ભડવાડને પોતે બાપા પરિચય આપી શકે છે. હીરો ભડવાડની પણ કેટલી કિંમત વધી ગઈ, રઘુ ભડવાડ ઇન્ટરનેશનલ સ્ટાર થઈ ગયા છે ને કે નહીં. આજે સારંગપુરમાં કોઈ બહારનો માણસ આવે, દેશનો કે પરદેશનો, તરત પૂછે કે પેલો તમારો સરપંચ ક્યાં ગયો, રઘુ ભરવાડ લાંબી લાંબી મૂછવારો પેલો, એ પૂછે. ને સારંગપુરમાં ઠાકોરજી દર્શન કર્યા પછી બે જ વસ્તુ લોકો જોઈએ, એક તો ગૌશાળામાં નાગનાથ પાડો અને સારંગપુરનો સરપંચ રઘુ ભરવાડ. હરિભક્તો પરદેશના આવે પછી આજે મારે ઘેર ને આ બધી વેબસાઇટમાં બધા ફોટા જોવાય, એટલે રઘુ ભરવાડ સાથે મને ફોટો પાડો. ગયા વર્ષે બધા પરદેશ છોકરા આવ્યા, રઘુ ભરવાડ સાથે એક એક કિશોરે ફોટો પાડ્યો, વ્યક્તિગત ફોટો સેશન. અને ઓટોગ્રાફ લીધો, હવે એને લગતા પણ નહીં આવડતો હોય રઘુ ભરવાડને, પણ ઓટોગ્રાફ લીધો ગમે તેમ. તું મારા એ કિંમત વધી ગઈ, સ્વામી આપણના સંબંધમાં આવ્યા એટલે આપણી પણ સહેજે સહેજે એ લોકમાં કિંમત વધે છે. આપણે વિચરણભાઈ મોદી છે અહીંયા, એકવાર બાપા એમને ઊભા કર્યા સભામાં, અને સીપી કાકાને પૂછ્યું બાપાએ, સીપી કાકા એટલે ચિત્રજનભાઈ મોટા કથાકાર છે, સાધુને પણ સાધુની સાથે પોતે કથા કરી શકે એની સુંદર એમની કથા વાર્તા છે. આજે બાપાએ એમને જેમ સંતો વિચરણ કરે છે એમ ઓસ્ટ્રેલિયા, પહેલાં તો આફ્રિકા પણ એમને ખૂબ વિચરણ કર્યું, 4-6 મહિના પોતે વિચરણ કરે, વચ્ચે ત્યાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પોતે જાય વિચરણ કરવા માટે. એમને પોતે 2 દીકરા સાધુ થવા માટે આપ્યા હતા, અને બહુ જ મોટા સમર્પણવાળા હરિભક્તો. લંડનમાં જ્યારે આપણે સોનો તોલા કરવાની હતી બાપાની, એમાં સીપી કાકા સીએમ કાકા મુખ્ય, આવા પોતે નિષ્ઠાવાન સમર્પિત જ્ઞાની હરિભક્ત. પણ બાપા સીપી કાકાને પૂછ્યું કે સીપી કાકા તમે નરસિંહ મહેતાને જોયા છે, તો આ વિરચંદ મોદીને જોઈ લો. બાપાએ વિરચંદ મોદી આમ સાવ હર સામાન્ય હરિભક્ત કહેવાય, એમ શું બોલતા આવડે, શું કથા વાર્તા કરતા આવે, પેલા પેલું શું કહેવાય આપણે પેલું છડી પોકારે બસ સ્વામી આવે ને ઓ જય સ્વામી સ્વામી સ્વામી રાજાધી રાજ એવું કરતા હોય, આપણે આપણે લાગે ગાંડા કાઢે છે, જે નથી સમજતા એને ગાંડા લાગે. પણ સ્વામી આપણને મન કેમની નિષ્ઠા છે, અનન્ય નિષ્ઠા છે, એટલે એમના માટે પણ એ બહુ જ મહત્વના છે. એટલે સીપી કાકા જેવા આગળને પણ એમની કિંમત વધી જાય. આવી રીતે વિદ્યા દ્વારા પણ સ્વામી શ્રી આપણા વિદ્યા છે, એમના સંબંધે આપણે પણ કિંમત એ વધી જતી હોય છે. બીજી એક વિદ્યાની વ્યાખ્યા આપણે જોવા મળે છે, વિદ્યા હંમેશા જ્યારે આપણને કંઈક પ્રતિક રૂપે જોવા મળે છે ત્યારે લોકો આમ એમ્બલમ સિમ્બલ તરીકે શું રજૂ કરે વિદ્યા માટે, તો દીવો રજૂ કરે. વિદ્યા એટલે જ્ઞાન, પ્રકાશ, વિદ્યાની જ્યોતિ, એવા બધા આમ સિમ્બોલ બધા હોય છે ને વિદ્યા માટે. કારણ કે વિદ્યા પણ આપણા માટે એક જ્ઞાન છે, એક પ્રકાશ છે, આપણા માટે પ્રકાશ પાથરે છે. આ બધા થોડાક સૂક્ષ્મ બધા અર્થો છે, પણ સમજવા જેવા અર્થો છે. આપણે સ્વામી બાપાને જીવન વધારે જાણવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, તો સ્વામી બાપા કેટલી કેટલી જુદી જુદી છાયામાં વિદ્યા પણ આપણી બની શક્યા છે. કોઈ પણ માણસ આગળ કંઈ વસ્તુ આપણે મૂકવામાં આવે છતાં પણ એ વસ્તુ ના દેખાય, એના 2-3 કારણ હોઈ શકે. વસ્તુ સામે જ છે છતાં પણ માણસ એ જોઈ શકતો નથી, 2-3 કારણ. એક કારણ તો એ કે એની આંખ જ નથી, પોતે અંધ છે. અથવા તો જો આંખ હોય પણ આંખ બંધ હોય તો પણ ના દેખાય. આંખ હોય, દેખાતી હોય, ચાલતી હોય, પણ સામે વસ્તુ આંખ બંધ હોય તો શું કરું. કદાચ આંખ હોય ને ખુલ્લી પણ હોય છતાં પણ ના દેખાય વસ્તુ, જો અંધારું હોય તો. અંધારુંમાં તમને આંખ ગમે પાવરફુલ હોય પણ વસ્તુ ના દેખાય. અને કદાચ વસ્તુ તમે દેખાય પણ ખરા, પણ એનાથી પણ એક આગળની વાત. અને કદાચ વસ્તુ તમે દેખાય પણ ખરા પણ એનાથી પણ એક આગળની વાત છે.

પડે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, દૃશ્યમ તમસી ન પશ્યતિ દીપેન વિના દીપેન વિના સચક્ષુર અપી. કદાચ કોઈ સચક્ષુર હોય એટલે કે આંખ સહિત વાળો હોય, દેખી શકતો હોય, અને સામે દૃશ્યમ હોય એટલે કે ઇન્દ્રિય ગમ્ય વસ્તુ કંઈક હોય, છતાં પણ જો તમસી હોય અંધકારમાં હોય તો દીપેન વિના ન પશ્યતિ. જ્યોત વગર, પ્રકાશ વગર વસ્તુ દેખાતી નથી. વિદ્યા આપણા માટે પ્રકાશ પાથરે છે, આપણે વસ્તુ ઉકેલી શકે છે. આંખ હોય, આંખ ખુલ્લી હોય, સામે પ્રકાશ પણ હોય તો પણ વસ્તુ આપણે ના પામી શકીએ જો જોવાની દ્રષ્ટિ ના હોય. મેની હેવ આઈઝ બટ વેરી ફ્યુ હેવ વિઝન. વસ્તુ તો છે, આંખ પણ છે, પણ દ્રષ્ટિ, દ્રષ્ટિ કદાચ કંઈક આપણી સમક્ષ કંઈક ઉર્દુનું પેલું છાપું લાવીને આવે, મૂકે, આપણે અક્ષર તો જોઈ શકે છે ને કે આ ઉર્દુ જેવું આમ કંઈક લાગે છે, આમ જમણી બાજુ ડાબી બાજુ જાય છે, પણ આપણે કદાચ પામી શકીએ. પણ અક્ષરો દેખાય છે પણ વાંચી શકાય છે? વાંચાતું નથી. કદાચ વંચાય પણ એ સમજાય છે. એબીસી તો બધાને આવડે છે ને, એબીસીના આપણે ઉચ્ચારણ પણ કદાચ કરી શકીએ, પણ એ શબ્દનો જે અર્થ છે, તાત્પર્ય, શબ્દાર્થ પહેલાં એ આપણે પામી શકીએ છીએ, શબ્દાર્થ પછી પણ સમજાવી સમજીને આપણે તાત્પર્ય પામી શકીએ છીએ, તાત્પર્ય પામીને પણ આપણે સમજાવી શકીએ છીએ, એ સમજાવીને પણ આપણે કંઈક ટીકા કરી શકીએ છીએ, ભાષ્ય કરી શકીએ છીએ, એનું જજમેન્ટ લાવી શકીએ છીએ, એ આગળની વાત છે. એના માટે દ્રષ્ટિ જોઈએ. સ્વામી બાપા આપણે જીવનમાં આવ્યા, આપણા માટે આપણે જીવનમાં પ્રકાશ પથરાઈ ગયો. જે આપણા માટે કેટલી દિશાઓ બંધ હતી, આપણે સાવ અંધકારમાં ડૂબેલા હતા, સ્વામી બાપાના સંબંધમાં આપણે આવ્યા, આપણી આંખ ઉઘડી ગઈ, જીવન આપણા માટે ખુલ્લું થઈ ગયું, આપણે જીવનની સાચી દિશા મળી ગઈ, જીવન આપણે ઉકલી શકે. જીવન તો બધા જીવીએ જ છે ને, આપણે ખાઈએ છીએ, પીવે છે, 24 કલાક તો બધા પસાર કરીએ જ છે, પણ સત્સંગમાં આવ્યા અને જીવન જીવનની દિશા ખુલી ગઈ, જીવન આમ આપણા માટે ઉઘડી ગયો. આપણે કહે છે કે ગુરુ જ્ઞાન કુચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. જીવને જે આમ જે સૌથી ગુહ્ય જે રહસ્યો છે એ પણ અમારા આપણા માટે ખુલી ગયા, સ્વામી બાપા આપણે મળી ગયા. બાકી આપણે લોકમાં જોઈએ છે ઘણી વાર બાપાઓ તો આમ તો કહેતા જ હોય છે કે અમે આવશું, હરિભક્ત જયારે આગ્રહ કરે કે અમને તેડવા માટે આવજો, ત્યારે બાપા કહે છે કે આ જરૂર અમે આવશું. યોગ બાપા તો એવું કે ક્યારેક યોગ એવા શાસ્ત્રીમાં જ આવશે, હરિભક્ત આગ્રહ કે ના કે તમે આવજો. ત્યાં અટલા અહીંયા આપણે અટલાદરામાં જતા બાપાને ભાયાપાડવાળા અંબાલાલભાઈ બાપાને મળે છે. બાપા કહે છે કેમ છે તબિયત પાણી? સ્વામી સારું નથી, ધામમાં લઈ જતો સારું. તો બાપા કહે સારું, મારા ત્યાં કરશે યોગી બાપા લેવા આવશે. બાપા એવું વચન આપ્યું, યોગી બાપા લેવા આવશે. અમલાલ કહે કે સ્વામી નહીં, યોગી બાપા આવે પણ તમારે પણ આવવું પડશે. બાપા કહે અમે પણ આવશું. બાપા એવું પણ ત્યાં કીધું. રઘુ ભરવાડને બાપાએ એવું વાત કરી હતી, જ્યારે બાપા પાસે ત્યાં રઘુ ભરવાડ આવે છે ઠાકોરજી પાસે, આપણે આજે મારી ઘેરમાં પણ જોઈએ છે જે સંવાદ ચાલે છે હરિકૃષ્ણ મહારાજ ખન્નાગર, એ વખતે હરિકૃષ્ણ મહારાજને ભરવાડનો વેશ આખો પહેરવામાં આવ્યો હતો. અને રઘુ ભરવાડ એમની જે ખાસ એક માનીતી દાંડ જે કહેવાય, એ ડાંગ હરિકૃષ્ણ મહારાજને ભેટમાં આપેલી. ત્યાં બાપા દર્શન કરવા માટે આવ્યા અને રઘુ ભરવાડે વાત કરી કે સ્વામી આ જો ડાંગ મેં હરિકૃષ્ણ મહારાજને ભેટ ધરી છે. એટલે બાપા પછી એકદમ કેફમાં આવી ગયા અને ઉત્સાહમાં ઉત્સાહ બાપાએ વાત કરી કે જો હરિકૃષ્ણ મહારાજ બરાબર સ્મૃતિ કરી રાખજે, આવીને આવી રીતે આવી મૂર્તિ ધારણ કરીને તને અક્ષદામાં તેડવા માટે આવશે, જો આવો જ સાફો, આવો જ બંડી, આવો જ ખેસ, આવો જ ધોત્યું, અને આવી જ તારી ડાંગ લઈને તેને મહારાજ અક્ષદામાં લેવા માટે આવશે. પછી રઘુબાર કે સ્વામી તો આવશે પણ તમારે પણ આવવું પડશે. સ્વામી કે અમે આવશે ને બધા સંતો પણ આવશે. રઘુબાર કે ના ના સ્વામી, સંતો બહુ નાના છે, સંતો બહુ નાના જ, અત્યારે કેમ તમે ધામમાં મોકલી દઉં છું? સ્વામી એકદમ હસી પડે કે ભરવાડ છે પણ સમજે છે બધું, કે સંતો નાના છે અક્ષદામાં ના લઈ જવાય. પણ આવી દેવા પણ ત્યાં કોલ આપ્યો, ત્યાં રૂપચોકીમાં અને પાછળ ત્યાં આપણે જે કી ટુ ધ સિટી આપી હતી ને, આપણે રાજા મારા ઘેરમાં જોઈએ છેલ્લા દિવસે બાપાને રઘુ બરાડ કી ટુ ધ સિટી આપે છે, જે મોટો મોટો મેર હોય ને પરદેશનો, એમ સારંગપુરના પોતે સરપંચ છે મેર, એટલે બાપાને ચાવી આપી. બાપા કે જા તને ચાવી પાછી અક્ષરધામની ચાવી. આવી પણ કેટલીક ચાવી બાપાએ ત્યાં આપી છે. લંડનમાં બાપા હતા એને વખતે એક છોકરો જાડ્યો, નામ સંદીપ, એના 90 સાલનો પ્રસંગ છે, એના કેડમાં ચાવી લટકતી હતી. સ્વામી એકદમ જોઈને એમ ખુશ થઈ ગયો, હો સંદીપ તારા તને તો ચાવી મળી ગઈ. એટલે પછી બાપાએ એકદમ એમાંથી બધી એના જે આજુબાજુના ફ્રેન્ડ હતા ચંદુ અને ચંદ્રેશ, એને સંબોધીને વાત કરી બાપા કે બાપા બાપા ત્યાં ચંદ્રેશ ચંદુને કહે છે કે ચંદુ તને ચાવી મળી કે નહીં, પેલા ચંદ્રેશને કહે છે કે તને ચાવી મળી કે નહીં. પછી સંતોષ ચંદુને પૂછે, ચંદુ અને ચંદ્રેશ નંદનમાં ખાસ મિત્ર, એટલે સંતોષ ચંદુને પૂછે કે ચંદ્રેશને ચાવી મળી ગઈ, તને મળી કે નહીં ચાવી? એટલે બાપાએ ચંદુનો પક્ષ રાખીને બાપા પછી પોતે કહે છે કે ચંદુને પણ ચાવી મળી ગઈ છે, અક્ષદામની ચાવી મળી ગઈ છે, એટલે તો બધા અહીંયા આવીને બેઠા છે. પછી બાપા કહે કે ધ્યાન રાખજે,

0: કે કે બીજી બધી કદાચ ચાવી ખોવાઈ જાય તો તાળુંને તો ગમે તેમ મારી મચડીને પણ ખોલીને આપણે અંદર પ્રવેશી શકે, પણ જો આ ચાવી એકવાર ખોવાઈ ગઈ તો કોઈ કાળે મેળ પડે એમ નથી. માટે ચાવી બરાબર તમે સાચવી રાખજો. છેલ્લે એવું બોલે છે બાપા, કોઈ રીતે મેળ પડે એમ નથી, માટે આ ખાસ ચાવી તમે સાચવી રાખજો. પછી બાપા સામેથી પ્રશ્ન પૂછે છે કે અક્ષરધામની ચાવી એટલે શું? જાતે જ જવાબ આપ્યો કે યોગી બાપા. એ વખતે ચંદન અને ચંદ્રેશ બહુ ચકોર કે બાપા અમે ક્યાં યોગીમાં દર્શન કર્યા છે? બાપા કે આ દર્શન થાય છે ને બાપા. એક એ વાત પણ કરના કે યોગી બાપા જ અક્ષરધામની ચાવી છે અને એ જ સાક્ષાત આપણે મળ્યા છે, એ અક્ષરધામની ચાવી આપણે મળી ગઈ છે. બાપાના આવા બીજા પણ કેટલાય પ્રસંગો છે કે આમ સામેથી કોલ આપ્યો હોય કે જાઓ તમને અક્ષરધામ લઈ જશું. આપણે દોલ કાકાની વાત કરી હતી હમણાં, ભૂપેન્દ્રભાઈના ઘરે ઠાકુર જમાડવા માટે ગયા, એમણે જ પ્રસંગ કીધેલો કે નીચે જ્યારે બિપિનભાઈનું ઘર છે ત્યાં નાનું હરિમંદિર જવું છે સિંહાસન જેવું, ત્યાં દોલ કાકાએ વાત કરી ધોળા કાકાએ કે સ્વામી અક્ષરધામ કેટલું દૂર? એટલે સ્વામી કે અક્ષરધામ તો બહુ જ દૂર, આમ સો મણનો પેલો લોડોનો પેલો ઘોડો હોય અને આમ ઘસાતો ઘસાતો અહીંયા અહીંયા પૃથ્વી ઉપર તો આમ રજ ભડકી રજ થઈ જાય, એટલો મોટો એટલું દૂર છે અક્ષરધામ. એટલે પેલા ધોળા કાકે કહ્યું હતું કે સ્વામી આપણે કોઈક માણસ પરદેશ જતો હોય તો ત્યાં પણ કોઈકને લેવા માટે આવે કે દૂર જાય છે અને ઉપર ઉપર લેવા આવે કે બીજો કંઈક ફસાઈ ના જાય, બીજો ખોટી જગ્યાએ ના પહોંચી જાય, તો અક્ષરધામ આટલું દૂર હોય અમને વચ્ચે પેલો કંઈક કોઈ પરભર્યા કોઈક અમને લઈ ના જાય, એના માટે શું કંઈક આમ ટેકેદારી કોણ રાખશે? બીજો કંઈ અમને ઉઠાવી જશે વચ્ચેથી તો અમે ભૂલા પડી જશું, તો અમે કંઈક રસ્તો જોયો નથી, અક્ષરધામ ક્યાંય ગયા નથી. સ્વામી બાપા એમનું કાંડું પકડ્યું અને કીધું આવી રીતે યોગી બાપા કાંડું પકડી અને અક્ષરધામમાં બેસાડી દેશે. સ્વામી બાપાએ એ બાંહીદરી છે એ પોલી કંઈ બાંહીદરી નથી આમ કે આમ ચાલુ પ્રસંગ નોંધાય ભવિષ્યમાં અને પ્રમુખ ઉપસંગ કહેવાય એના માટે આ પ્રસંગ તને કેવું એમ આ વાક્ય બોલાય, એમની સામર્થ્ય છે, કોઈ તાકાત છે કહી શકે જા હું તને અક્ષરધામ બેસાડી દઈશ? કોણ કહી શકે એમ? બાપા એવા સમર્થ પુરુષ છે એ પોતે સામે કહી શકે છે કે તને છેટ અક્ષરધામ પહોંચાડીશ. હાથ પકડીને બાપા અટલાદરામાં જતા અને એ વખતે સભા પછી ઉતારે જઈ રહ્યા હતા. એક ડીસી સ્વામી બાપાને પૂછે છે કે હકા બાપુ પૂછ્યા રાખે છે ક્યાંના કે હવે મારું શું કાર્યક્રમ છે? બાપા સાથે ત્યાં વિચરણમાં હતા પણ હવે આગળ મારે શું કરવું? બાપા કે હવે ભેગા છે ને? બાપા એવું બોલ્યા તમારે ભેગા જ લેવાના છે. એટલે ડીસી સ્વામીએ જોશથી કીધું હકા બાપુને, બાપુ કે આપણે બોમ્બે સુધી પાકું, આપણે બોમ્બે સુધી પાકું. એ વખતે બોમ્બે બાપા જવાના હતા અને પછી તરત કંઈક પરદેશ કંઈ જવાના છે એટલે કે બોમ્બે સુધી આપણે પાકું. બાપા કે બોમ્બે સુધી નહીં, છેટ અક્ષરધામ સુધી પાકું, સાસીમાને પાછો હાથ સોંપવો પડશે ને આપણે. બાપાએ સામર્થ્ય બતાવી કે તમને છેટ અક્ષરધામ સુધી પાછા અમે લઈ જઈ શકીએ એમ છે. બાપા 88 સ્તરમાં આસ્ટન હતા અને એ વખતે હરિજયંતિની નિમિત્તે મહાપૂજા થતી હતી. એ વખતે લંડનવાળા ઓકુ એના પિતાજી એ પોતે મહાપૂજામાં બેઠેલા પણ નાડાછડી એમને આવી નથી, નાડાછડી બંધાઈ નથી. એટલે બાપા પાસે બાપાને વાત કરી, બાપા મને નાડાછડી રહી ગઈ. ત્યાંને ત્યાં બાપાએ પોતાની નાડાછડી છોડી અને એમના હાથે બાંધી અને બાંધતા બાંધતા પોતે બોલ્યા કે હવે આ છેટ અક્ષરધામ સુધીનું પાકું આપણે, આ તમને જે નાળાછડી બાંધી છે આપણે એવા નાતો હવે થઈ ગયો, સંબંધ થઈ ગયો છે, રક્ષે મા ચલ ચલ, તમારા માટે અચલ રક્ષા થઈ ગઈ, છેટ અક્ષરધામ સુધી તમારા માટે એ પાકું થઈ ગયું. સ્વામી બાપા આવા પ્રસંગોમાં ક્યારેક ક્યારેક આપને સમજાવી દે છે કે હું તમારો આ સંબંધ મારો થયો છે એટલે તમને અવશ્ય હું તમને છેટ અક્ષરધામ સુધી પહોંચાડીશ એવી મારી સામર્થ્ય છે. મને બીજું કદાચ ભલે ના આવડતું હોય પણ મારા સંબંધે તમે છેટ અક્ષરધામ સુધી પહોંચી શકશો. સુરેન્દ્રસિંહ એમનો પ્રસંગ છે, પોતે રાજકોટમાં સ્વામીજીની ગાડીમાં અમદાવાદમાં હતા અને રાજકોટમાં હતા અને એક લોહાણા સમાજની એક વાડીમાં બાપાને પોતે લઈ જઈ રહ્યા હતા અને ગાડીમાં એમની મારુતિ ગાડી હતી એટલે બાપાને વાત કરે છે કે બાપા તમે આ સાયકલ ચલાવતા આવડે નહીં? બાપા કે સાયકલ પણ આવડે ને મોટર ચલાવતા પણ આવડે. બાપા તો મોટી મોટી ટ્રક પણ ચલાવી છે પેલા સારંગપુરમાં મોટી મોટી ટ્રક. પણ પછી બાપાને સુરેન્દ્રસિંહ કે બાપા તમારે તો હેલિકોપ્ટર ચલાવવું જોઈએ. બાપા કે અમને ના આવડે. કે કેમ ના આવડે? તમને તો બધું આવડે. સુરેન્દ્રસિંહ કે બાપા કે એ બધું તમારે ચલાવવાનું, અમને તો તમને હેલિકોપ્ટરમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જતા આવડે. આપને અક્ષરધામમાં લઈ જનારા એવા આપણે પુરુષ અહીંયા મળ્યા છે. સાંઈ બાપા એકવાર ત્યાં સારંગપુરમાં જતા અને આપણે લૂંટણવાળા હર્ષદભાઈનું નામ દીકરો મિતુલ એ બાપા પાસે આવે છે અને બાપાને પૂછે છે કે બાપા અક્ષરધામ ક્યાં છે? કે બાપાને ઇંગ્લિશમાં પૂછે કે વેર ઇઝ અક્ષરધામ? બાપા કે દિસ ઇઝ અક્ષરધામ, આ અક્ષરધામ જ બેઠા છે આપણે. તો બાપાને પછી પેલો છોકરો કહે છે કે બાપા મને રોકેટમાં બેસાડીને તમે અક્ષરધામ લઈ જશો? રોકેટમાં બેસાડીને? બાપા કે હા લઈ જઈશ જા. એવું જ પીછો બીજો પ્રસંગ બોચાસનનો છે. ત્યાં 12 દિન ઉજવણી થઈ હતી, 10,000 હરિભક્તો બાળકો ભેગા થયા. એમાં એક પ્રવચન બાળક કહે છે કે સાંઈ બાબા મારા છે કારણ કે એ તો મને પ્લેનમાં પણ સાથે લઈ શકે છે અને અક્ષરધામ સુધી મને રોકેટમાં પણ બેસાડી શકે છે. બાપા જેને એનું પ્રવચન પૂરું થયું અને બાપાને આશીર્વાદ લેવા માટે આવ્યા, બાપા કે તૈયાર થઈ જાય ને અક્ષરધામે બેસાડી દઈશ તને. સ્વામી થી કે જો તૈયાર થઈ જાય તો અક્ષરધામે બેસાડી દઈશ. બાપુનો આ રોકેટ છે. બાપાએ આ રોકેટની વાત એક છોકરાને સમજાવી દીધી. એક વાત થોડી રહી ગઈ, પેલો જો લંડનનો પેલો જાડ્યો છોકરો ને સંદીપ, ચંદુની ચંદેશની વાત કરી ચાવીવાળો, એ સંદીપ પણ બાપાને ચાવી એવી મળી ગઈ, એ પણ પોતે સાધુ થઈ ગયા છે. અત્યારે અનુપમ સ્વામી તરીકે હ્યુસ્ટન પોતે સેવા બજાવી રહ્યા છે. એ અનુપમ સ્વામી. બીજા એક ભાવિ સાધુની વાત અહીંયા કરું. બાપા 88માં LA હતા અને બાપા અગર ચુની કાકા બધા સંત મહિમાના સુધી કડીઓ ગાતા હતા. એમાં એક નિર્મતસર સંતની વાત આવી કે સંત સત્પુરુષ છે એ બધા નિર્મતસર હોય. એટલે આગળ એક નાનો છોકરો બેઠો હતો, યુવાન 14-15 વર્ષની ઉંમર હશે ને, લંડનનો, એનું નામ મિતેશ. બાપાએ પૂછ્યું કે મિતેશ આ મત્સર એટલે શું? એટલે મિતેશને કંઈ બહુ ખબર ના પડી કે બાપા નહીં પેલા રૂમમાં બધા ઉડતા હોય છે નાના નાના, એટલે મચ્છર સમજો. બાપા કે હા બરાબર મચ્છર. એ કે મચ્છર કેટલું ઉડી શકે? બાપા પછી કંઈ આમ કેવી રીતે વાત કરજો, મચ્છર કેટલું ઉડી શકે? મિતેશ કે સ્વામી એ તો થોડુંક ઉડે ને થાકીને પાછું બેસી જાય. કે બરાબર, પણ કે સમડી કેટલું ઉડે? ઓકે, સમડી તો બહુ જ ઊંચું ઉડી શકે. કે પ્લેન? પ્લેન તો એનાથી પણ ઊંચું ઉડી શકે ને, આમ 35,000 ફીટની હાઈટે ઉડી અને 300-500 માઇલની ઝડપે જઈ શકે. બાપા કે એના કરતાં રોકેટ? કે રોકેટ તો છે ચંદ્ર સુધી પહોંચી શકે. પછી બાપા રહસ્ય ફોડ કરે છે. બાપા કે એ જે મચ્છરિયું છે એ કદાચ રોકેટમાં બેસી જાય તો કે ચંદ્ર સુધી પહોંચી શકે કે નહીં? કે હા પહોંચી શકે ને. કે તમે બધા જ મચ્છરિયા જેવો છો, તમારી જે ગતિ એ મચ્છરિયા જેવી છે, પણ અમે અક્ષરધામ રોકેટ છો. તમે જો અમારી સાથે જીવ જોડી દેશો તો અમારા સંબંધે પણ તમે છેટ અક્ષરધામ સુધી પહોંચી શકશો. એ સત્પુરુષની સ્પીડ છે, સત્પુરુષની ગતિ છે. બાપા છેલ્લે બોલ્યા કે બીજે તમને ક્યાંય ના લઈ જાય, વચ્ચે પણ તમે નહીં હલવાવી દે, માટે આ મળ્યા છે હવે બરાબર પકડી પહોંચાડી દેશે, માટે બરાબર આપણે વળગી રહેવું, આપણે બરાબર પહોંચાડી દેશે માટે આપણે બરાબર વળગી રહેવું. એ સ્વામીશ્રી ત્યાં વાત કરી હતી. એ બરાબર વળગી પડ્યા મિતેશ, અને આજે અમૃતનયન સ્વામી તરીકે યુરોપમાં પોતે ફરી રહ્યા છે. એ પોતે પ્લેનમાં ફરી જતા રહે, લંડનમાં બેઝ છે, પણ ઇટલી ને ફ્રાન્સ ને બેલ્જિયમ ને જર્મની પોતે સત્સંગ પ્રવૃત્તિ માટે ત્યાં જોડાય છે. એમના બીજા ભાઈ અમૃત નંદન સ્વામી એ પોતે સમગ્ર અમેરિકાનું જે કિશોરમનાની પ્રવૃત્તિ છે પોતે મુખ્ય કાર્યાલય તરીકે ત્યાં કાર્યાલયમાં પોતે સેવા બજાવી રહ્યા છે. એકવાર સ્વામીશ્રી અમદાવાદમાં હતા. 86 પ્રસંગ છે, આ છેલ્લા 2-3 પ્રસંગો છે પણ બહુ મજાના પ્રસંગો છે. અમદાવાદમાં હતા એ વખતે. સાયમ સભામાં બાળકો એક સંવાદ રજૂ કર્યો, ઘનશ્યામ અને શાંતિલાલ, આપણા પીપી સ્વામી અને ભગવત પ્રકાશ સ્વામી, એમના લખિતા સંવાદ હતો. મહારાજના પ્રસંગો અને સ્વામીના પ્રસંગોનું સામ્ય એ બધા આખી રજૂઆત થઈ. સંવાદ પૂરો થયો, બાળકો બધા બાપાની આગળ આવીને ઉભા રહી ગયા અને બાપાને પૂછ્યું કે બાપા તમને પ્રોગ્રામ ગમ્યો કે નહીં? બાપા કે વેરી નાઇસ. બાપા એવું બોલે વેરી નાઇસ. છોકરો કંઈક ચબરાટ હશે એટલે બાપાને કહે બાપા ઇનામ આપો, તો તમને કાર્યક્રમ ગમ્યો હોય તો ઇનામ આપો. બાપા કે જાઓ અક્ષરધામ આપ્યું. છોકરો એકદમ પાકું કરનારો હતો, એ કહે પ્રોમિસ બાપા, એમ કહીને હાથ લંબાવ્યો. બાપા એના હાથમાં હાથ તાળી મારીને કે પ્રોમિસ જા. બાપા આપણા માટે અક્ષરધામને એક પ્રોમિસ પહેલેથી આપી રાખી છે. સ્વામી બાપા ટોરોન્ટોથી શિકાગો જઈ રહ્યા હતા, એમાં એરપોર્ટ ઉપર કસ્ટમની થોડીક તકલીફ થોડીક પડી એટલે વાર લાગી. એમાં નારાયણમણી સ્વામી બાપાને પૂછ્યું, બાપાને કીધું કે બાપા અક્ષરધામમાં જવાનું થાય ત્યારે કસ્ટમની ચેકિંગ બધું નહીં આવે ને, આ બધું વચ્ચે વચ્ચે ચેકિંગનું, એટલે તમે સામે ઉભા રહેજો એટલે ચેકિંગમાં આપણે સીધા સરસરાટ પાસ થઈ જાય. સ્વામી કે એવું કંઈ ચાલે? મુનિ સ્વામી કહે કે કેમ, તમે તો અક્ષરધામના એજન્ટ છો, તમે જ અક્ષરધામ છો. બાપા કે એ વાત સાચી, પણ જો કે ચેકિંગ તો આવશે જ, રાય રાયના લેખા લેશે. એટલે અક્ષરધામ આમ તો જેને લાયકાતના ટિકિટ મળે જ નહીં, વિઝા તો ટાઈમ લાગે જ નહીં પાસપોર્ટમાં, પણ બાપાએ પણ વાત કરી કે અક્ષરધામના એજન્ટ અમને પહોંચાડનારા અમે છે. આ એક્ઝિટ જે ચેકિંગ માટે બાપાએ ત્યાં વાત કરેલી સારંગપુરમાં 90 સાલમાં, જ્યારે ત્યાં 70મી જન્મજયંતિ ત્યાં ઉજવાઈ એ વખતે બધા છાત્રને છોકરાઓ પણ સેવા માટે આવેલા. એમાંનો એક છોકરો, એક કિશોર રક્ષિત રાવલ, એ પોતે ત્યાં રસોડાના વિભાગમાં પોતે સેવા બજાવતા હતા. સ્વામી બાપા એમના રૂટીન પ્રમાણે બધે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. એમાં રસોડામાંથી તેઓ ગયા, અંદર પહોંચી ગયા અને પાછા બહાર નીકળતા હતા. એમાં રક્ષિત રાવલ ત્યાં ગેટ આગળ આવીને ઉભા રહી ગયા અને એકદમ વચ્ચે વચ્ચે ઉભા રહી ગયા. બાપાની ગાડી રોકી નાખી અને બાપાને કહે છે એક્ઝિટ પાસ લાવો, એક્ઝિટ પાસ. બાપા કે એક્ઝિટ પાસ એન્ટ્રીનો પાસ, એક્ઝિટ પાસ કે એક્ઝિટ પાસ પણ હોય? બાપા કે અમારી પાસે તો માયામાંથી એક્ઝિટ લેવાનો પાસ છે. રક્ષિત કે કેમ? કે હા. કે તારે લેવો છે? કે હા લેવો છે ને. કે ક્યાં છે તમારો માયાનો એક્ઝિટ પાસ? બાપા કે લે આ. એમ કે એના પોતા તરફ નિર્દેશ કર્યો. બાપાએ કીધું તારે જોઈતો હોય તો આવજે મારી પાસે ત્યાં, માયામાંથી આપણે એક્ઝિટ અપાવી શકીએ એવા પુરુષ છે રક્ષિત રાવલ, એક્ઝિટ પાસ દઈ લીધો. આજે પોતે જ્ઞાનવાસ સ્વામી તરીકે રાજકોટમાં સંત નિર્દેશક તરીકે સેવા બજાવી રહ્યા છે. અમારે કેટલા બધા સંતોના બધા પ્રસંગો આપણે જાણવા મળ્યા. આવા તો બીજા પણ કેટલાક પ્રસંગો છે. એક બીજો એક પ્રસંગો રસપ્રદ છે. બાપા 88 સાલમાં ત્યાં બોચાસન હતા અને એ વખતે બાપા પોતે ઠાકોરજી જમાડવા માટે બેઠા અને એ વખતે એક નાનો વિદ્યાનગરનો બાળક હેમંત સોનીનું નામ, એ બાપા આગળ એકદમ કાલી ગલી ભાષામાં આપણને વિનંતી કરી, બાપા કે મને અક્ષરધામમાં લઈ જાજો. બાપા કે હા લઈ જશું, બરાબર ભણજે અને માતા પિતાનું માનજે અને બરાબર સત્સંગમાં આવતો રહેજે, અક્ષરધામમાં લઈ જશું. આ વાત થઈ આમ ઇન્ફોર્મલી. એમાં બાજુમાં જનમંગલ સ્વામી હતા. બાપાને કહે છે, બાપા નાના નાના બાળકો અક્ષરધામમાં જવાની વાત કરે છે, 80 વર્ષ કે ડોહ હોય અને પરવાડી ગયો, કંટાળી ગયો, બીજા લોકો કંટાળી ગયો નથી તો વાત બરાબર છે કે અક્ષરધામમાં લઈ જાજો, નાના નાના બાળકોને શું અક્ષરધામને લઈ જવાની વાત કરે છે. પછી બાપા શું કહે કે આ તો અત્યારથી બુકિંગ કરાવી રાખીએ ને આપણે. બાપા કે અત્યારથી બુકિંગ કરાવી રાખીએ, આ તો એડમિશન ચાલુ જ છે. જન્મક સાંગે એમ એડમિશન બુકિંગ ચાલુ છે કે હા, એના માટે વિચરણ કરીએ છીએ. બાપા દેશ પરદેશ ફરે છે, અક્ષરધામનું બુકિંગ બાપા પોતે કરાવતા છે, તમારે આવું છે, તમારે સીટ રિઝર્વ કરવી છે. બાપા આવી રીતે પણ વિચરણ કરી રહ્યા છે. પેલા નાના બાળકે બુકિંગ એવું કરાવી દીધું, આજે પોતે પ્રણવતી સ્વામી તરીકે સત્સંગમાં સેવા આપી રહ્યા છે. છેલ્લો એક પ્રસંગ આપણે કહીએ, બહુ પ્રસિદ્ધ છે. બાપા સારંગપુરમાં હતા અને સારંગપુરમાં બાપાને ભગવતચરણ સ્વામીને કંઈક કામ પડ્યું. કામ તો પડ્યું પણ નામ યાદ ના આવે, એટલે આવું ઘણી વાર બોલે, ક્યારેક ડિસિઝન નામ ભૂલી જાય કે પેલા ભાઈને બોલાવો. પેલા ભાઈને ભાઈના કેટલા હરિભક્ત ભેગા ફરતા હોય, કે કોણ કનુભાઈ, પેલા આ ભાઈ કે ના, પેલા ભાઈને આપણે સાથે ફરતા, કેટલા હરિભક્ત સાથે ફરતા હોય. પણ પછી કે પેલા પત્રની આપણી સેવા કરે સાથે, કહો ડીસી સ્વામી એમ કહો ને, ડીસી સ્વામી. પણ એવું પણ ક્યારેક વિસ્મૃતિ પણ એવી થતી હોય. લેવામાં આ વખતે નામ કંઈ ભૂલી ગયા બાપા. એટલે બાપાએ પૂછ્યું કે પેલા ભાઈ છે આપણે કોણ, પેલા આણંદમાં આપણે કલેક્ટર પટેલ, કે ભગવતચરણ, કે હા એને બોલાવો મને કામ છે. ડીસી સામે પછી બોલાવી રાખ્યા કે બાપા આસન કરી લે, તમે આવો. પછી વાત પછી ડીસી સામે એ વાત કરી કે બાપા તમારું નામ ભૂલી ગયા હતા. ડીસી સામે એકદમ રમૂજી સ્વભાવના, એટલે બાપાને કહે છે, બાપા તમે નામ નથી રાખી શકતા, યાદ નથી રાખી શકતા, કલ્યાણ કેમનું કરશો. બાપા લઘુ કરવા જતા હતા બાથરૂમમાં, 2 વાર ચપટી વગાડી અને બોલ્યા, કલ્યાણ તો આમ કરશું, એવા આપણે મુક્તિદાત્રી આપણે મળ્યા છે. સાંઈ બાપા તો આપણો ચપટીમાં કલ્યાણ કરી શકે એમ છે, આપણે જો બરાબર હખણા રહીએ તો માટે આપણે સ્વામી બાપાને પ્રાર્થના કરવાની. સ્વામી બાપાએ આપણા માટે પ્રાર્થના કરી છે. સ્વામી બાપાએ તો જ્યારે પોતે વર્ણી થયા એટલે પ્રમુખ પદે આવ્યા ત્યારે બાપાએ આપણા માટે પ્રાર્થના કેવી કરી હતી, બહુ રસ બહુ સરસ પ્રાર્થના છે. આપણે આવું સુજે પણ શાસ્ત્રીજી મહારાજ આગળ પોતે પ્રાર્થના કરી છે, પોતે પ્રમુખ પદે આવે છે છતાં પણ આપણા માટે માંગે છે. બાપા આ વાક્ય આપણે પૂરું કરશું. બાપા કહે છે કે આપણા સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે, આ લોકમાં તેમને કોઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ના આવે અને સુખેથી સ્વામીશ્રીજીનું ભજન કરી અંતે અક્ષરધામમાં નિવાસ કરે તેવા આશીર્વાદ માગું છું. પછી કે જાતો આપણી બધી વાત થઈ, એનાથી પણ આગળની વાત બાપા કહે છે, વળી ભૂલે ચૂકે પણ અક્ષરપુષ્તમ મરડનું નામ લે તેને પણ આપ આપના પ્રૌઢ પ્રતાપથી અક્ષરધામ બક્ષીસ આપશો, એ મારી પ્રાર્થના છે. અક્ષરધામ બુક કરાવીને આપણા માટે ટિકિટ, આપણું ત્યાંનો માર્ગ, આપણું વાહન બધું તૈયાર કરીને બેઠા છે. આપણે સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આપણામાં દિવ્ય ભાવ રહે અખંડ અને આપણામાં અન્ય નિષ્ઠા રહે તો આપણું માટે પણ અક્ષરધામ એ સીટ પાકી થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે જડ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં તે સા સારું છે, પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું ગાડા કહેવાના, ને બીજા આ લોકમાં લઈ મંડે તેને મારા ડાયા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાયા નથી. સ્વામીએ એમ એ પોતે ભગવાનમાં જોડાણા છે એટલે એ બાજુ લઈ જાય આપણને બધાને. તો જે બીજા બધા હતા એ મહારાજ કે જળ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં, કારણ તે સાર સારું છે, પરમેશ્વર ભજવા બંધન થાય. હવે જો આ ભગવાનમાં જોડાઈએ તો બધું આ ખ્યાલ આવે કે આ કેવી રીતે બંધ ભગવાનમાં જોડાવામાં ક્યાં ક્યાં બંધન થાય છે, શું શું વાડું આવે છે તે ખ્યાલ આવે, તે સારું ગાંડા કહેવાના. અને એમને કોઈ પૂછે નહીં, કાંડો છે એવું બધી, પણ એ વ્યવહારમાં જોડાના જ નહીં. એટલે જેને જે કહેવું હોય કે, પણ પોતે ભગવાનમાં જોડાના છે. ને બીજા આ લોકમાં લઈ માંડે તેને માણસ ડાયા કહે છે. અને આ લોકમાં, આ લોકના વ્યવહારમાં બધું કેટલું બધું સારું સારું કરે છે બધું, પણ એને લોકો ડાયા કહે છે. પણ પરમેશ્વર ભજવા માર્ગમાં ડાયા નથી. પરમેશ્વર ભજવા એટલે સ્વામી આપણને પણ ટકોર કરે છે, તમે ભગવાનમાં જોડાઓ, બીજામાં કાંઈ નહીં. બીજું વ્યવહાર તો કરવો પડે આ બધું, પણ જોડાણ ભગવાનમાં થવું જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ભગવાનની કથા તો કેવી છે, એ ચોક્યાત આવીને કહેજે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે. કથા ખરેખર જો આપણે મન લઈને કથા સાંભળીએ તો ખરેખર આ બધા પરિણામ આવે. જેવા આપણે જાગ્રત રાખે, આપણે બીજા સંકલ્પો બંધ થાય અને ભગવાનમાં ભગવાન બાજુ જ લઈ જાય. ભગવાનની કથા તો કેવું છે, ચોક્યાત આવીને કહેજે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય. એટલે કથા એવી છે, મન દઈને સાંભળીએ તો બધા આ બધા ફળ મળે, તેમ કથા તો એવી છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. એક રીચિ એક રૂચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. એક રૂચિવાળા બે જ હોય તો આપણે તો કેટલા બધા છે, પણ એક આ રૂચિ ભગવાન બાજુ અને ગમે એક રૂચિવાળા જે હોય એ નિશાન પાડે, અને બીજા હજારો હોય, બીજા અનેક મત હોય, જુદી જુદી રુચિ હોય, જુદા જુદા તાણાવાણા હોય, એ હજારો ને લાખો હોય તો કોઈ કામના નહીં. પણ બે જ એક રૂચિવાળા હોય તો આપણે બધા કેટલા બધા છીએ. પણ રુચિ અહીંયા મહારાજ સ્વામી કહે છે આ રુચિ જુદી પ્રકારની, એક ધારા અને અરસપરસ હેત હોય, મહિમા હોય તો એક રુચિ થાય. આપણે જે સમજીએ છીએ એમ એક રુચિ નહીં. આપણે ખાવામાં પીવામાં બીજા તવામાં એક રુચિ થાય એ કોઈ કામનું નહીં. ભગવાન બાજુ લઈ જાય તે અને એમાં હેત થાય, પ્રીત થાય, એકબીજા મહિમા સમજીએ, એક રુચિ હોય એકબીજાનું મહિમા સમજવામાં બધું ઘણો ફેર પડે. તો એકબીજાનું મહિમા સમજાય તો એક રુચિ થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને પણ ભ્રમરૂપ કરવા છે. જો સ્વામી કહ્યું ભૂત છોડતું નથી, ભૂત કોઈને વરગે એટલે એને હેરાન હેરાન કહી નાખે, તો સ્વામી કહે અમે કેમ છોડીએ? તો ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને ભ્રમરૂપ કરવા છે. અને ગમે એમ તમે છટકી શકો નહીં, ભગવાનના હાથમાં આવ્યા, ભગવાન શરણ, ભગવાનની ગરજ રહે તો તમને ગમે એમ કરીને તમને મારી કૂટીને ભ્રમરૂપ કરવા છે, એ સ્થાન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંશી બહુ વિજ્ઞાની, અને લોકમાં કહે છે જે સારા કામમાં 100 વિઘ્ન, માટે પરમેશ્વર ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. એટલે સારા કામમાં 100 વિઘ્ન થાય એ ખબર છે. સારું કામ કરવું હોય તો બીજું નબળું ને જેમ ભજવામાં અને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાય ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવારો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, એકણ ચલાય એવું નથી. કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. સ્વામી કહ્યું એ બધું બહુ ખપ હોય ત્યારે આ ભગવાનને માર્ગે ચલાય. અહીં તો બીજા બધાના સંગે અને રાગ રંગે એમાં ભરી જાય. આપણે દેહ ભાવ છે એટલે સેજે ઉતરતો ઢાળ આપણે ખપી જઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, પૂર્ણ સંસ્કાર એવું કહેવાય છે. તે પૂર્ણ સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય. એમ ન સમજવું ત્યારે પૂર્વ સંસ્કાર તો તે શું છે, આજથી ક્રિયા કરીએ ને આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. એટલે પ્રત્યક્ષની વાત કરી. પૂર્વ સંસ્કાર એટલે ગયા જન્મના 10 જન્મના એવું નહીં. એ તો બધું ઠીક છે, એ રીતે પણ આપણે સમજીએ છીએ. પણ સ્વામી કહે કે પૂર્ણ સંસ્કાર આપણે આજે ક્રિયા કરીએ એનું ફળ કાલે જ મળે. તો માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. મોટાનો સમાગમ આનંદ જન્મનું બધું સાટું વારી નાખ્યું. અત્યારે આપણે મોટા પુરુષનો સમાગમ છે એટલે બધું ઘણું પૂર્વ થયું. ઘણું પૂર્વ એટલે બધું પૂર્વ જન્મના કહે છે. પૂર્વ જન્મ આપણે 10 જન્મ 20 જન્મનું પૂર્વ કહીએ છીએ, પણ સ્વામીના જોગ થયો તો ઘણું પૂર્વ કહેવાય. એટલે બધું ટળી ગયું, ભાઈ કાંઈ રહ્યું નથી. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીએ, આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખવીએ. ઉધો સંત સુખી રહે સંસાર મેં, રાજા બી દુખિયા અને રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વેગ ભેગ સબ દુખિયા, છૂટા તર અહંકાર મેં. દેહ ભાવ છે, દેહ એને લીધે આપણે ખેંચાઈએ છીએ વ્યવહાર બાજુ અને ભગવાનથી નોખા પડીએ છીએ. તો આ સ્વામી કહ્યું કે આ વાત જાણી રાખવી, રોજ યાદ કરવી. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખી દુઃખિત વિકાર મેં, વિના વેગ ભેગ સબ દુખિયા. આપણને પણ આ લાગુ પડે. વિના વિવેક આપણે જો આ સમજણ ના હોય તાળાવરી ખેંચાઈએ અને આપણું જીવન ખોઈએ, બરબાદ કરીએ. વિના વેગ ભેગ સબ દુખિયા, છૂટા તન અહંકારમાં આપણા દેહ ભાવ થાય, હું એવી ભાવના રહે અને પોતા તરફ ખેંચે બધાને. એટલે એ વાત જાણી રાખવી કે આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનને છીએ, તો એ બધું કામમાં નથી આવતું. ખરેખર ભગવાનના ભક્ત છીએ એવું આપણે સમજીએ અંતરથી, ઉપરથી નહીં. ઉપરથી આ બધું છૂટા તન અહંકાર મેં, આ દેહ ભાવ છે એટલે આ દેહમાં ખેંચાઈએ આપણે અને એનું જ મમત્વ એનું જતન, એની બધી રાખરખાવ આપણે

0: કરીએ છીએ. એટલે આવી રીતે આપણે દેહ ભાવ છે તે દેહમાં ખેંચાઈએ છીએ. માટે સમજણવાળાને સંત કહે છે, માટે સમજણવાળાને સંત કહે છે. સમજણ હોય, સમજણથી બહુ કામ થાય. સમજણ એક સાધન છે, એટલે એવી સમજણ કેળવી કેળવીએ કે જેને કહીને આપણા જીવનમાં બેલેન્સ થાય. વ્યવહાર પણ કરવું પડે, પણ વ્યવહારની મહત્તા જેટલી હોય એટલી જ આપવાની. અને ભગવાન સંબંધી જેમ ભગવાન સંબંધી બધી ખૂબ મહત્વ આપવાની, એ જ કામનું છે, એ જ સાચું છે. તે અંબરીશ પ્રહલાદને જનકાદિક રાજા હતા, પણ જે અંબરીશ પ્રહલાદને જનક રાજા હતા, પણ તો એ તે સાધુ કહેવાય છે એમ સમજવું. બધે સાધુ કહેવાય એને કંઈ કંઈ ભગવાનનું તાન, ભગવાન પ્રધાન. હવે આ બધા રાજાઓ હતા, પણ નહીં તો રાજા હોય તો કેટલું બધું તંત્ર, કેટલું મોટું પોરું હોય. આપણે એક ઝૂંપડપટ્ટી હોય તો કેટલું બધું પોરું હોય. તો આ તો રાજા છે, પણ તે સંત કહેવાય એનું કારણ ભગવાન પ્રધાન હતો જીવનમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, એ ખરીજેને પૂછ્યું છે, આવો જોગનારેને કસર રહી જાય તો કેમ થશે? સાચી વાત છે, તો કસર તો કાઢી બહુ મુશ્કેલ છે. એટલે મારડનું જોગ થયો, ગુણાતીતાનસન જોગ થયો, મોટા એકાંતિકનો જોગ થયો, પણ તોય કસર રહી જાય તો કેમ કરશું? તેનો ઉત્તર કર્યો છે, જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે. આપણે તો ગમે એટલા પૂર્ણ દાન અનંત જન્મથી સાધના કરી છે, પણ આવો જોગ મળ્યો નથી. એટલે એ જોગ થતા તો સ્વામીએ કહ્યું કે જેને આ જોગ આપ્યો છે એ જ કસર ટળાવશે. એટલે આપણે ચિંતા નથી, ચિંતા એટલી કે ભગવાન સામું દ્રષ્ટિ રાખી અને બધું કાર્ય કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, ભગવાન ભેળા રહ્યા ને ખોટું રહી ગઈ તે શા કારણથી? જ્યાં સાધુના સમાગમ વિના ભગવાન ભેગા રહ્યા. હવે ભગવાન ભેગા એટલે કોઈ ખામી રહેવી ના જોઈએ, પણ તોય રહી જાય. તો ભગવાન ભેગા રહ્યા તો એનું કારણ ભગવાનનો મહિમા કોણ સમજાવે? એટલે ભગવાન મહિમા સમજાવનારા આ સંત. એટલે આ કારણથી આ સાધુના સમાગમ વિના. એટલે જેને ભગવાન ઓળખ્યા છે, ભગવાન અખંડ રાખ્યા છે, એ જ આપણને મહિમા કહી શકે. બીજા અને ભગવાન પોતે પોતાનો મહિમા કહે નહીં. તો એ કસર ઝીણી વાત બધી છે, એ કસર રહી જાય તે કેમ કરશો? તમારે કે આ સાધુના સમાગમ વિના. સાધુ બધી વાતે પૂરા છે, એ બધું કરી આપશે, ઠેઠ મોક્ષ મારાના ચરણમાં બેસાડી દેશે એવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાન જેવા સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. અનેક રીતે ભગવાન જેવા સાધુ પાસે રહેવાતું નથી, એટલે આપણને સમય નથી, એટલે એ જોગ દુર્લભ છે, એટલે એમનો સમાગમ ક્યાંથી રહે? સ્વામી એક અને આપણે અનેક, એટલે એટલે ઘણી બધી વાતો છે કે જેને કરીને આવું જોગ રહેતો નથી. પણ જોગ કર્યા એના કસર ટળશે જ નહીં. ભગવાન જેવા સાધુ જે પણ તેની પાસે રહેવાતું નથી એ મોટી ખોટ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે હવે તો મારા સાધુ દ્વારે દર્શન થાય છે, આપે છે ને વાતો કરે છે ને મારું મૂર્તિ દ્વારે દર્શન આપે છે, બધું જ ભગવાનનો જોગ આપણને થયો છે એ એવું મનાય. કેમ કે આ સાધુ એવા સમર્થ ભગવાન જેવા છે, એટલે ભગવાન જેવા, એટલે અને બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મ અનાદિના છે તે ભગવાન જેવા સમર છે, એમના જોગમાં રહે એટલે કાંઈ બાકી રહે નહીં. હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે, સ્વામી પોતાની વાત કરે છે કે હવે સ્વામીનો મહિમા કોણ કહે? મહારાજ કહું અને પણ બીજા બધાને ઘણાને બધાને રહી જાય તો મહારાજે ચોખ્ખું કહ્યું, સ્વામી કહું હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે ને વાતો કરે છે ને મારી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. મૂર્તિ એટલે આપણે જે મંદિરમાં હોય, મંદિરમાં મધ્ય મંદિરમાં બધી એ દ્વારે આપણને દર્શન આપે છે. પણ બધું સમજવાનું છે એ સ્વામી દ્વારા જ બધું થશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અમે તો કોટી કલ્પ થયા જોઈએ છીએ, પણ 50 કોટી જોયન પૃથ્વીમાં આવા સાધુ નથી. ક્યાંથી હોય? માયા પરના સાધુ છે, બીજા ધામ માયામાંથી ઉત્પન્ન થાય, માયામાં લીન થાય, એટલે એ જોવા જઈએ આખી પૃથ્વી કેટલું મોટું કાર્ય છે. જો આ કાર્ય જોવા જઈએ તો બધું બહુ મોટું મોટું લાગે, પણ કારણ છે આ જે સ્વામીએ કહ્યું 50 કોટી જોજનમાં આવા પૃથ્વીમાં આવા સાધુ નથી. એટલે કારણ જોઈએ તો બધું આપણે સમજાય, પણ કાર્ય જોવા જોઈએ તો આ પૃથ્વી તો કેટલી મોટી લાગે, કેટલું બધું આશ્ચર્ય છે, તે એ બધામાં આપણે એટલે કારણ પકડવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાની પોતાના આશ્રિતની ખબર રાખે છે, રાખે કે ના રાખે? એટલે મોટા પરોક્ષ થયા, એટલે પરોક્ષ થયા એટલે પોતાના ધામમાં બિરાજી ગયા, એટલે એ રીતે પરોક્ષ. બાકી તો ભગવાન અખંડ સત્સંગમાં પ્રગટ જ છે. મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રયની ખબર રાખે કે ના રાખે? હવે પરોક્ષ થાય એટલે ધામ ગમન, એ પોતાના ધામમાં ગયા, એટલે પછી જે એમના શિષ્યો હતા એમની ખબર રાખે કે ના રાખે? આવો પ્રશ્ન છે. તેનો ઉત્તર કર્યો છે, મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે? પરોક્ષ અનેક રીતે આપણને લાભ આપે છે અને પરોક્ષ થતા જ નથી. બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને એમ રાખે, ને જો ખબર ના રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે? જો આ બધું સૂક્ષ્મ છે, આપણને જણાય નહીં, આપણી તો મોટી દ્રષ્ટિ રહે એટલે ઇધર તિધર બધા વિરઈ જઈએ આપણે. પણ જો મહારાજમાં સ્વામી કહું કે આ મોટા ક્યાં પરોસાય, હવે શાસ્ત્રીમાં ના વચન છે, ભગતજીમાં ધામમાં ગયા ત્યારે રામજી ભટ્ટે કહ્યું સ્વામી હવે પૃથ્વીનું મંગલ ગયું, ત્યારે શાસ્ત્રીમાં જ એક વાક્ય બોલ્યા તે અખંડ આપણા કાયમ માટે રહે એવું છે. સ્વામી કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. ભગવાન પ્રગટ ના હોય તો આ પૃથ્વીનું તંત્ર અને આ બધું આજે આપણને દેખાય છે, આપણે ઊંડા વિચાર કરતા નથી. એ તો જે આપણે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, જો આપણે જોવા જઈએ કે આપણા આશીર્વાદ કેટલા છે, એમને કેવી રીતે છે, એ બધું જોવા જઈએ તો આપણે કોઈ દિવસ દુઃખી મનાય નહીં એવું છે. મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે, બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને રાખે, ને જો ખબર ના રાખે તો બ્રહ્માની સ્થિતિ કેમ રહે? જો ખબર ના રાખે તો હવે સ્વામીએ કહ્યું મુક્તાન સ્વામીના કીર્તન, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે એવું છે. જે વડે આ જગત છે એને કોઈ ન જાણે રે, એ ખૂણામાં ક્યાંય સંતાઈ રહે. અને કંઈ એનું કામ જ નથી. આપણું પીએચડીનું વર્ગ હોય, પીએચડીનું ક્લાસ ચાલતું હોય ને બધા એકડિયા બે ઘડિયા બધા ભરાઈ જાય તો એને સુખ ના આવે ને આપણને ના. એટલે સ્વામીએ બધું રાખ્યું કે પોતાના ભક્તો, પોતાના હેતવાળા અને પોતાને જે પોતે એમ મૂર્તિમાં જોડાયેલા હોય એની ખબર રાખે. બીજો ખબર રાખે ને ના ખબર રાખે એવું નથી, પણ બધાની ખબર રાખે. પણ ક્રમવાર જે જેને જેટલું જરૂર હોય. અને એકવાર મહારાજ સાબત્રા ગામમાં હતા, બિરાજતા હતા, અને બધા તૂટી પડ્યા, ભગવાન આવ્યા છે, ભગવાન આવ્યા છે, ભગવાન આવ્યા છે, અને બધા જોરશોરથી આવવા લાગ્યા. પણ પછી મહારાજને દર્શન કર્યા, આવા ભગવાન હતા હશે? પછી બધા રવાના થયા, પાછા ગયા. પછી 330 હરિભક્તો હતા જે મહારાજને જાણતા હતા એ રહ્યા, બીજા બધા જતા રહ્યા. અને 30 હરિભક્તોને મારા પોતાના સ્વરૂપની વાતો કરી અને ખૂબ સુખ પામ્યું, જ્ઞાન આપ્યું, સમજણ આપી. તો જો સહેજે આપણે આપણા જ ક્લાસમાં, તમારા ક્લાસમાં બીજા બધા બાળ મંડળ તમારે ઘૂસી જાય તો સહેને સુખ ના આવે તમને. એટલે જે જેની કક્ષા પ્રમાણે મહારાજ અને મારાને રવાના કરવા જતા બધા બધાને, કેમ કે એ તો પરચા પરચીમાં માલ માનતા હતા એટલે એ બધું જોયું નહીં, એટલે જતા રહ્યા. અને મારાને 30 જણનું જ કામ હતું, બીજા કોઈનું કામ નહોતું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાન સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. હવે આ વિચારવાની વાત છે, નહીં તો એમને એમ તો બધું જતું રહે ખાલી ખાલી. પણ વિચાર કરે કોટી તપ કરીને, કરોડ તપ કરીને, હવે એક ઉપવાસ કરવો હોય તો ભારે પડી જાય છે. અને કરોડ તપ કરીને વાત કરી અને કોટી જપ કરીને મારા ફેરવે જ રાખો, ફેરવે જ રાખો. આ 18,000 મારા એ તો આપણે ફેરવીએ છીએ, એ ભગવાન સ્વામીની આજ્ઞા છે એટલે એનું ફળ મળે. બાકી તો મારા ફેર રાખો, ફેર રાખો, કાંઈ ન મળે. કોટી વ્રત કરીને તમે તીર્થમાં જઈને વ્રતો કરે, આ કરે, અને આમેય સાધનો બધા કરતા હોય છે, કડક સાધનો પાર લાવે એવા સાધનો કરતા હોય. ખોટી વ્રત કરીને, ખોટી દાન કરીને, હવે કરોડો રૂપિયા દાન કરીને, અને ખોટી યજ્ઞ કરીને, અને ખોટી યજ્ઞ કરોડ એક યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કર્યું હોય તો આખી કેટલું બધું દાખલો કરવો પડે. અને એવા અશ્વમેઘ યજ્ઞ યા કેટલા યજ્ઞો છે એ બધા બધું કરીને પણ તમે જે ફળ મૂળ ભગવાન સંત મળવા જોઈએ એ આપણને મળ્યા છે, અને સહજ મળ્યા છે. આપણે દાખલો કરવો પડે નથી, એટલે જો દાખલો કરવો પડે હોત તો આપણને ખબર મહિમા ખબર પડે, પણ કાંઈ દાખલા કર્યા એના સહજ મળી ગયા છે એટલે એનો જો છે એવો મહિમા સમજાતો નથી. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી મહારાજ હંમેશા કહેતા કે શાસ્ત્રી મહારાજ, હે શાસ્ત્રી મહારાજ, આપની કથણીમાં રહેવાય, સદાય રહેવાય. અને પછી તરત જ સ્વામી કસણી વિભીની કસણી નથી, દેહની કસણીને આવી, પણ સ્વામી કહું યોગી અપાય તરત જ આ કહું કે તમારા હરિભક્તોમાં દીવ ગમે તેવો હોય પણ દીવ ભાવ રહે એવા આશીર્વાદ આપજો. અને તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ એ સાખી સ્વામીને બોલ્યા કે જો તુલસીદાસ કેટલો મહિમા હતો રામનો, તો આપણે તો પ્રગટ પુરુષોત્તમ મહારાજ મળ્યા છે એટલે કેટલો મહિમા હોવો જોઈએ હરિભક્તોનો. પછી સ્વામીએ કહ્યું કે હે શાસ્ત્રી મહારાજ, અમે તમારી જાહેરાત નહીં કરીએ, તમે રાજી નહીં થાઓ. તો એ આપણે પ્રમુખ સ્વામી મહારાજનું અત્યારે શતાબ્દી ઉત્સવ થાય છે એમાં આ એક ખરી ખરી તક છે, પછી આવી તક નહીં આવે તો એમની જાહેરાત કરવાની. અનેક રીતે આપણે જે પહેલાં તો મુખોમુખ ને વાત કરીએ, કોઈને પણ વાત કરીએ તે બધી એ મોટી વાત છે. પછી શાસ્ત્રી મહારાજ યોગીઓ પર કહ્યું હે શાસ્ત્રી મહારાજ, તમે તો કૈવલ્ય મૂર્તિ છો પણ તમારા ભક્તો પણ કૈવલ્ય મૂર્તિ મનાય એ બુદ્ધિ આપજો. જો ગુરુતુલ્ય એટલે આપણે આ સત્સંગમાં જ્યારે બધા આવ્યા સત્સંગ શાસ્ત્રીમાં, હે શાસ્ત્રીમાં તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો એ મેં રાખશું, તમે પાસે બેસાડશો, અને નહીં રાખીએ તો નહીં બેસાડો, એ બધી વાત કરી છે. એટલે હરિભક્તોમાં આપણે સંતોમાં ભક્તોમાં બધા અરસપરસ ખૂબ દીવ ભાવ રાખવું. અને યોગી આપણે કહું કે નિર્દોષ બુદ્ધિ એ જ આપણી સેવા છે, સેવામાં ગણી નાખી એ જ આપણી સેવા છે. એટલે આ સેવા હાથે પગે બધું હાથ પગ હલાવીએ એ સહ કરીએ એ તો બરાબર છે, પણ ખરેખરી સેવા તો આ છે, નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખી એ આપણી સેવા છે. એટલે જે શાસ્ત્રીમાં યોગીઓ પણ પ્રમુખ સ્વામીનો સ્પર્શ થયો એ મોક્ષના અધિકારી થઈ ગયા. ખરેખર સ્પર્શ થઈ ગયો એટલું જ, કેમ કે પછી એ બધું હેન્ડલ કરી લે છે, બધી પોતે જોગ આપે છે, એવા સંતનું જોગ આવે અને આપણે ઉગારી લે. અને જોગ આપી એકલાને નહીં, સમૂહમાં હજારો જણને જોગ આપે. એટલે આપણે આપ પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા એ બધાને જેને સ્પર્શ થયો એ મોક્ષના અધિકારી થઈ ગયા. તમે માનો કે ના માનો, પણ એ બધી એમની પરંપરા એ પોતે જ એ ગોઠવણ કરે કે આપણે આગળ ને આગળ લઈ જાય અને મોક્ષના અધિકારી બનાવી દઈએ. એટલે આપણે બધામાં દીવ ભાવ રાખવો જોઈએ. પણ અને શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે સંતો હરિભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત, આ મર્મની વાત કહી, આ જે જાણે શીખે સાંભળે અને એ દિવ્ય એ મગન થઈ જાય છે. આઠે પોર તેનો આનંદ માનતો નથી. જો હવે આપણે સદાય સુખિયા રહેવા હોય તો મહારાજે કહ્યું કે આ મર્મની વાત, આ બધા હરિભક્તો સંતો દિવ્ય છે, આ મર્મની વાત. એમાં જો આપણે તો અખંડ દીવ ભાવ રહે, જગ જીતી જાય છે અને બધી કંઈ બાકી રહે નહીં. એટલે આપણે આ આ પર્વે ગુરુ પૂનમ, યોગી બાપાએ કહું કે ગુરુ પૂજન શું, ગુરુમાં દીવ ભાવ અને નિર્દોષ ભાવ દીવ ભાવ રાખવો એ જ ગુરુ પૂજન છે. તો આપણે આપણે આ બધું ગોર ગોર આવીને ઊભું રહે, ગુરુ જ બધું સર્વસ્વ છે. ગુરુને દીવ ભાવ રાખવું એ વાત આવી. એટલે શાસ્ત્રીમાં યોગી એવા પ્રમુખ સ્વામી મહારાજમાં દીવ ભાવ અખંડ રહે એ જ પ્રાર્થના.
1: શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજેભ્યો નમો.

એક વખત ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજતા હતા અને આમ વાતો કરતા કરતા આમ સહેજ બહાર સભા મંડપની બહાર નજર ગઈ તો ત્યાં તો ગિરનાર પર્વત નજીક છે એટલે ગિરનાર દેખાયો. તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ ગિરનારની અંદર જેટલા ઝાડ છે એ બધા જ કલ્પવૃક્ષ હોય અને આપણે ત્યાં હોય એટલે કે આપણે એના માલિક હોઈએ અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. એક વખત એનાથી આગળ જઈને વાત કરી કે આ ગિરનાર પર્વત છે એની અંદર જેટલા પથ્થર છે એ બધા જ પથ્થર ચિંતામણી હોય અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે. આ વાત લગભગ તમારામાંના ઘણા બધા જાણતા હશે. અમારા રમેશભાઈ જેક્સનથી આવ્યા છે, હમણાં નવા છે, એમણે કદાચ આ વાત નહીં સાંભળી હોય. બાકી ભાગ્ય તમારામાંના કોઈ એવા છે કે વાત નહીં સાંભળી હોય. પણ શ્રીજી મહારાજ એક વાત કરી છે કે ફક્ત સાંભળવાથી કામ નહીં થાય, સાંભળવું જરૂરી છે, એ પહેલું સ્ટેપ છે, તો પછીનું સ્ટેપ આવે છે મનન. થોડોક વિચાર હોવો જોઈએ, નહીં તો સમજાય જ નહીં. આવી તો હજાર શિબિર કરો ને તો ત્યાં જ રહીએ આપણે, એ શ્રવણમાં જ રહીએ, પણ મનનમાં જવાનું તો વિચાર કરવાનો કે શું કહ્યું આમાં. હવે આ કલ્પવૃક્ષની વાત આપણે જવા દો હમણાં, પણ જે ગિરનાર પર્વત છે ને ચિંતામણીની વાત એ જવા દો. પણ ગિરનાર પર્વત જે સ્થિતિમાં અત્યારે છે, આજે પહેલાનો જૂનો નહીં, આજની તારીખે જે છે, અને કોકને આપી દે કે જાઓ ગિરનારના ઝાડ બધા તમને મફત આપ્યા તો એ અબજોપતિ થાય કે ના થાય. પણ હવે સહેજ આગળ વધો વિચાર કે એ ઝાડ બધા સાગના હોય તો, સાગ એટલે પેલું ટિમ્બર કહે છે તે, એનો ભાવ શું છે ઘનફૂટનો? 1500 રૂપિયા કે કંઈક 1000 રૂપિયા એવો ભાવ છે. પણ એ પેલા સીસમ હોય તો, બ્લેક પેલું લાકડું આવે છે ને સીસમ કહે છે ને, એ હોય તો સીધો ડબલ ભાવ. પણ સુખડ હોય તો, સેન્ડલવુડ, સેન્ડલવુડ 800 રૂપિયા કિલો છે. હમણાં બેંગ્લોર મેં પૂછ્યું, 1 કિલોના 800 રૂપિયા લો, એ હોય તો. જો આ વિચાર આવ્યો, કલ્પવૃક્ષ આપણે જોયું નથી પણ અહીં સુધી જ આપણને ખબર છે તો આપણને એ વાતની વધારે અસર થાય. તમારો વિચાર નહીં હોય ને તો આ વાત તમારી નહીં બને, એ ગુણાતીતાનંદ સ્વામીની રહેશે. એટલે પહેલો આપણે થોડોક વિચાર, તમે બધા તો ભણેલા, કેટલા મોટા ભાગના તો ભણેલા છો અને બધા મોટા તો થયેલા જ છો, તો વિચાર પોતાનો હોવો જોઈએ. તો આવો થોડોક વિચાર આપણે કરવાનો. તો એટલી મોટી આ વાત છે, આ કોઈ સામાન્ય વાત નથી. હવે બીજો વિચાર કરો કે આ તમને બોલી ગયા છે એવું છે. 500 પરમહંસોમાંથી થોડાકની વાત તમે જાણો છો કે નહીં? ભલે આવું તો બધા નહોતું. બ્રહ્માનંદ સ્વામીને કેવું હતું? બ્રહ્માનંદ સ્વામી એ મહાકવિ હતા, ધ્રાંગધ્રાના મહારાજા, જામનગરના મહારાજા, ભાવનગરના મહારાજા, બધાએ એને રાજકવિ તરીકે સ્વાગત કર્યું છે. અને સાધુ થયા પછી ગાયકવાડ સરકાર, એણે આમંત્રણ આપ્યું કે હજુ તમે આવો તો તમને રાજકવિ તરીકે રાખીએ અને તમને મોટો મ્યાનો આપશું, નોકર આપશું, આટલો પગાર આપશું અને આ સ્ટેટસ આપશું. અને એક આગળ આવ્યો તો પેલો મહારાજ પાસે કેર ઓફ કરીને, એટલે મહારાજે ખોલ્યો અને બ્રહ્માનંદ સ્વામીને કહે કે તમારું મોટું આમંત્રણ આવ્યું, જાઓ, હવે અમે જ કશું આપવાનું નથી. મહારાજ તો ઉલટું હોય એ લઈ લેતા હતા અને એમાં તકલીફ કરતા હતા. તો બ્રહ્માનંદ સ્વામી આગળ વાંચ્યું અને બ્રહ્માનંદ સ્વામી શું બોલ્યા એ ખબર છે કોઈ? બ્રહ્માનંદ સ્વામી કે જે મોઢાથી પાન ચાય ને એને કોલસા ના ચવાય, આ કોલસા છે. અને બોલ્યા નથી, વર્ત્યા છે કે નહીં, ગયા છે ત્યાં કે નહીં, તો છોડે. કહેવાની વાત શું છે કે આ જાણીએ તો આપણને સમજાય, ભલે આપણે એવી પરિસ્થિતિ નથી, અત્યારે આપણને કોઈ આમંત્રણ આપતું નથી, પણ આપણને થોડું ઘણું કંઈક આમંત્રણ આપતું હોય અને એને કારણે આપણે ગૌણ કરી નાખીએ. તમને એવું નથી કહેતા કે તમે સાધુ થાવ, એવું નથી કહેતા, પણ પહેલો તમારો સત્સંગ તો વ્યવસ્થિત કરો.
એ થાય કે ના થાય, સાધુ થવા નથી. પણ તમે ગ્રહસ્થ છો તો ગ્રહસ્થ તરીકે વ્યવસ્થિત ગ્રહસ્થ નહીં થવાનું તો શિબિર શાને માટે કરવાની? શું કરવાનું? તો ભેગા કરીને ખાલી એમને બધા ભેગા થાય જેવું ખાલી ફોર્માલિટી કરવાની છે. લગ્ન ત્યાં આ બધી બર્થડે પાર્ટી છે, કંઈક થાય આગળ વધારવાના છે કે નહીં? તો થોડુંક તો થાય કે નહીં? પણ એ નથી થતું સાથી, આપણે વિચાર નથી કરતા. આવજો, બ્રહ્માંડ સ્વામીનો પ્રસંગ નથી જાણતા. એવું તો કેટલું જાણીએ છીએ, અહીં બધા ફૂલ પડ્યા હોય, એક ફૂલ પેલા ખૂણામાં પડ્યું હોય, એક ફૂણ આ ખૂણામાં પડ્યું હોય, એ કંઈ ઉગ્યું એનો દોરાય હોય, સોયો હોય અને બધું હોય, એમને હાર બની જાય? એ તો તમારે વીણી લાવવા પડે, પછી બધો સારો બનાવવો હોય તો વ્યવસ્થિત ગોઠવવા પડે, પછી બધું એને સિમેટ્રી જાળવવી પડે, લાલ તો લાલ, પીરું તો પીરું, બધું કંઈક કરવું પડે ને. તો એ આપણા પર છે, એ તો ચિત્ર ખડું થાય, એકવાર એ ખડું થઈ ગયું પછી કાંઈ નહીં કહેવું પડે. એટલે આ વાતો આ કરી છે, અને વાતો કરી છે એવું નથી, જેણે વાતો કરી છે વર્ત્યા છે, અને કેટલાકે વાતો નથી કરી એવી છતાંય વર્ત્યા છે. તો એ જાણવાનું આપણે. અને જૂની વાત જવા દો, આજે છે, ચલો આજે તમારી અંદર કેટલાક બેઠા છે અને એ રીતે કર. આજે તમારી અંદર કેટલાક બેઠા છે.

વા જાણવું જોઈએ. સમાગમમાં પછી એ છે તો જો એ કરે એ કહેવા નહીં આવે, પણ એ આપણે શોધવાનું. તો આવા તો ઘણા બધા જ, પેલો કાલ ચિમનભાઈ મળ્યા, પેલા સર્વજ્ઞ સ્વામી હતા, એ માણસ ધાણા 7 મહિનાથી ધાણાપાણા કરે છે. કોને માટે કરે છે? આ મંદિર માટે. વિનુભાઈ, આ મંદિર થાય ત્યાં સુધી ધાણાપાણા કરવાના જ, અને ધાણાપાણા અમે જે કરીએ છીએ ને એના કરતાં વિશેષ કરે છે. એને નવું પોતાની ફોર્મ્યુલા કાઢી ધાણાપાણાની. એક દિવસ સંપૂર્ણ નિર્જરા ઉપવાસ, ટોટલ 11 કલાક કામ કરે છે. એનું પાછું અહીં રસોડાનું તમારે કરે વધારાનું. અને બીજે દિવસે સવાર લીંબુનું પાણી લે છે, બપોરે કંઈક છાશ લે છે, અને રાત્રે દૂધમાં કેરા પલાળીને પેલું ક્રશ કરીને લે છે. બસ કાલ મને રાત્રે વાત કરો, હવે ક્યાંક ઘેર જઈ અને પછી દૂધને કેરા લઈ લઈશ કે લે. અને હવે આજે જમશે. પરમ દિવસ નિર્જરા હતો, ગઈકાલ આટલું લીધું, આજે જમશે. 7 મહિનાથી કરે. ત્યાં રૂડાસ્વામીએ કહ્યું કે ડૉક્ટર સ્વામીને પૂછ, એ કહે તો કર. પછી મેં પૂછ્યું એને, મેં કહું તબિયત કેમ રહે છે? કે ઓલ રાઈટ. મેં કહું કામમાં કંઈ તકલીફ પડે છે? કે જરાય નહીં. મેં કહું વજન ઘટી ગયું? કે 5 કિલો ઘટ્યું છે. અરે 5 પાઉન્ડ, કિલો નહીં, 5 પાઉન્ડ. મેં કહું કંઈ વાંધો નહીં, થોડું વેટ ઓછું સારું, કશો વાંધો નથી. કંઈ ઘણા વેટ બધા ઘટાડવા પ્રયત્ન કરે, ચાલે છે. લ્યો, જો કંઈક તકલીફ હોત તો આપણે કહો કે ના કરું, બરાબર છે, ચાલે છે, ચાલે છે. તો ચાલવા તો કહેવાનું શું છે કે કરે છે. તો આવા ઘણા બધા છે. કોઈ તપ કરે છે, કોઈ ત્યાગ રાખે છે, કોઈ સેવા કરે છે. આ અમારું બટુક ભી છે. કોઈ એક દિવસ એવો નથી કે હજાર મંદિરમાં ના આવ્યા હોય. મારા જાણવા મુજબ, મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે, રોજ આ આરતીમાં જરત થઈ જાય. કંઈ ખેલ થોડો છે કે બાજુમાં થોડા રહેશે? કેટલો ઘરથી આવતા કેટલો ટાઈમ લાગે છે કાળીમાં? 15 મિનિટ. કોણ કાઢે 15 મિનિટ? કોણ નવરો છે? કેટલાય મુંબઈમાં એક ભાઈ આવ્યા મને કે મારા દીકરાને કહો રવિવારની સભામાં આવે, મને ભાષણ, મને ઉપદેશ આપવાનું કહ્યું. મને એની ખબર હતી કે એ દાદર સ્ટેશને ઉતરે છે, મંદિર આગળથી પસાર થાય છે અને નોકરી કરવા જાય છે. મેં કહું તમે મંદિરને ઘસાઈને જાઓ છો, મંદિરમાં પગ મૂકો છો? હું ગમે તેટલું ભાષણ કરી તો છોકરો નહીં માને, અને કદાચ મને આ પાડશે તો મારું ભૂસાઈ જવાનું છે. તમને જુએ, તમે મંદિરને ઘસાઈને જાઓ છો અને મંદિરમાં આવતા નથી. મેં તને મોડે કહ્યું, મેં કહું તમે પહેલું શરૂ કરો, મારે કહેવાની જરૂર જ નહીં પડે, છોકરો આવતો થઈ જશે અઠવાડિયે. કહેવાની વાત શું છે કે આવું કેટલાક કરે છે, કેટલાક નથી કરતા. તો આ બધું આપણે જાણવાનું છે. એટલે આજનો વિષય શું છે કે સમય કાઢવાનો છે. તમે જુઓ દુનિયાની અંદર આપણે મોટો પ્રોજેક્ટ લઈને બેઠા જ છીએ, અને આ પ્રોજેક્ટ તો હમણાં જ ધારો કે તમારે છે, પણ એ સિવાય મોટો પ્રોજેક્ટ આપણો છે. આપણે શું કરવાનું છે? હું એક વાત બોલું છું, પછી એ છે એને વાતને તમારે ખાલી જગ્યા પૂરવાની છે, અને જેને આવડતું એને હાથ ઊંચો કરવાનો, પછી એને જેને પૂછ્યું એને બોલવાનું. આપણે તો બસ હવે ખાલી જગ્યા પૂરો, બોલવાનું નહીં. ભાઈ હરેશ, આવડતું હોય તો હાથ ઊંચો કરો. ભાઈ આપણે શું નામ? નિલેશભાઈ. લે નિલેશભાઈ કહો. હા તો એ બધાએ કરવાનું છે, અમારે સાધુએ કરવાનું છે અને તમારે એ કરવાનું છે. તો એ પ્રોજેક્ટ માટે આવ્યા છીએ, એ પરમાનન્ટ પ્રોજેક્ટ છે. એટલે કે અક્ષરધામમાં જવું છે એટલે આપણે અક્ષરરૂપ થવાનું છે, એ મેઇન પ્રોજેક્ટ છે. હવે એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરવો પડે કે હમણાં અક્ષરધામ જવા દો, ચંદ્ર લોક લો, 3 લાખ માઇલ દૂર, તો એ કેટલું એ લોકોએ કર્યું છે કહો. એનો સ્ટડી કરો, તમારામાંથી જે થોડા ભણેલા છે અને જે ફ્રી છે ને, ચંદ્રલોકનો આખો પ્રોજેક્ટ એ લોકોએ કર્યો. તો બહુ ડિટેલ તો બહાર નહીં આવે, પણ એ લોકો કેવી રીતે તૈયારી કરતા એ વિચારો. પેલા લુલા આવ્યા હતા ને, લુલા હમણાં ભેગા થયા હતા ક્યાંક, અહીં છે ને, અહીં ત્યાં પેલી ફંક્શનમાં ભેગા થયા હતા, એને પૂછો ને, એ એસ્ટ્રોની ટ્રેનિંગ આપે છે, એને પૂછો અને ભાષણ કરાવે, એને ખબર પડે કે અક્ષરધામની ટ્રેનિંગમાં શું કરવું પડે, કેટલું ડિસિપ્લિન. તો આપણે અક્ષરધામમાં જવું હોય કેટલું ડિસિપ્લિન કરવું પડે, એ બધું ઓટોમેટિક આવશે. તો કહેવાની વાત શું છે કે આ બધો વિચાર છે. પહેલે દિવસે આપણે જે વાત કરીને જે પ્રવચન હતું કે ધ્યેય જો નક્કી થાય ને, ટાઈમ નીકળશે. હમણાં કહ્યું ને, આગળ ધંધા, પીછે ધંધા, ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંધા. ધંધા તો રહેવાના જ છે, પણ એમાંથી એ ટાઈમ કાઢવાનો છે અને કાઢ્યો છે. જનકની વાત સાંભળી છે? જનક રાજાની વાત સાંભળી છે કે નહીં? સાંભળો, એના આખ્યાન ડિટેલમાં જાણો, ભાગવતમાં હશે તો એ થોડું થોડું તો બધા જાણો છો. રાજા હતા, તે રાજાને કેટલી પ્રવૃત્તિ હોય?
પણ એમાંથી કથા

સાંભળવા જતા, ધ્યાન રાખીને સાંભળતા, યાદ રાખતા અને જીવન જીવતા. લે તો થઈ ગયા છે કે નહીં? ભલે ઓછા છે પણ છે, ટાઈમ કાઢે છે. અત્યારે મુંબઈમાં એક ભાઈ છે, એનું નામ ભૂલી ગયો છું, આત્મસ્વરૂપ સ્વામીને મળેલા છે, અમૃત મહોત્સવમાં મળ્યા હતા. એ ભાઈ રોજ 3:30 વાગે ઉઠે છે, 2 કલાક ધ્યાન કરે છે. મોટી કંપનીમાં મેનેજર છે, એની નીચે 5,000 માણસ કામ કરે છે. 5,000 માણસ જેની નીચે કામ કરતા હોય એ માણસને કેટલું કામ રહેતું છે અને એક એક કામ કેટલું જવાબદારીવાળું હશે. 5,000 માણસો કામ કરતા કેટલા પ્રશ્નો હોય, જાત જાતના લેબર પ્રોબ્લેમ ને આ પ્રોબ્લેમ ને ફલાણું ને ઢીકણું ને બધું કેટલું બધું હોય, છતાં એમાંથી એ ટાઈમ કાઢે છે. આજની વાત આ કરીએ, આ કંઈ જૂની વાત નથી. આપણે ત્યાં એ વાત હતો, શિવલાલ શેઠ 9 લાખપતિ હતા, 9 લાખ રૂપિયા કંઈ એમને એમ ભેગા નહીં થયા હોય, એમને કંઈ બાદ હતા મળી, વેપારે કરતા હતા પણ સમય કાઢતા. એની વાત આવે છે ગુણાયતાન સ્વામીની વાતોમાં, કે 1.5 કલાક કે 3 કલાક ધ્યાન કરતા. પેલા અભયસિંહ દરબાર, એ પણ 3 કલાક ધ્યાનમાં બેસતા. તો આ બધાએ ટાઈમ કાઢ્યો છે, તો આપણે ટાઈમ કાઢજો. પણ મહિમા સમજાયો છે એમણે આ ટાઈમ, આ બધા ગ્રહસ્થો જ છે. ત્યાગીઓની વાત જવા દો, કે ગૌતમ બુદ્ધ રાત છોડીને ગયા હતા તો એમણે કર્યું, પણ ગ્રહસ્થ રીતે જ રહ્યા છે. અને આટલી જબરજસ્ત પછી ગ્રહસ્થમાં પ્રવૃત્તિ હતી અને એમાં રહ્યા છે. અમદાવાદમાં ડૉક્ટર મધુભાઈ છે, તમારામાંથી કેટલાક ઓળખતા છે. મધુભાઈ પ્રમુખ સ્વામી મહારાજ, એને સ્વામિનારાયણનો કોઈ સત્સંગ નહોતો, સ્વામિનારાયણ સાથે એને કશું પરિચય નહોતો. પણ આ કોઈ ડૉક્ટરના આપણા પરિચયમાં તે પ્રમુખ સ્વામી મહારાજની તબિયત જોવા લાવેલા, અને એમાંથી પછી બધા કાર્યકર્તાઓને, ડૉક્ટર બાજેડિયાને બધાએ સંપર્ક વધાર્યો અને ધીરે ધીરે પછી તપાસવાના ના હોય તો સ્વામી હોય તો આવે એવું થયું. પછી એમ કરતાં કરતાં અઠવાડિયે સભામાં આવતા થયા, પછી એની અંદરથી ફરી સ્વામી સવારે આવતા થયા. અત્યારે રોજ આવે છે, દરરોજ કથામાં આવી જાય છે અને સામે જ બેસે છે. અને એ થઈ રહ્યા પછી ઠાકોરજી આગળ બેસીને 2 કલાક મારા કરે છે, 12 વાગે ઘેર જાય, ઠાકોરજી પોળેતર ઘેર જાય, આટલો ટાઈમ કાઢે છે. આપણે સમજીએ છીએ કે બધાને આટલું અનુકૂળ નથી, એને બીજી અનુકૂળતા થઈ છે એટલે કરે છે, પણ તોય કોણ કાઢે લો. અત્યારે સ્વસ્થ છે, એને શરીરમાં કોઈ બીમારી નથી, પણ એણે હવે પ્રેક્ટિસ બી ઓછી કરી દીધી છે. કોઈ ખાસ એવો કેસ હોય ને તે જ તપાસે, બાકી તપાસતા હતા. મંદિરનું આપણું હોય તો તપાસે, કોઈ કોઈક મિત્રનું હોય કે કેવું હોય તો તપાસે, બાકી એની અંદર ઉડા ઉતર્યા છે. તો જો ટાઈમ કાઢે તો પૈસા ભેગા કરતા આયા જ કરે ભેગા, પણ પૈસા બધા કામમાં નથી આવવાના. એક તો હાથે લઈ જવાના નથી, અને અહીં જે છે એ બધા કામમાં નથી આવવાના. આ એને સમજાઈ ગયું છે, હવે એનું ગોઠવાઈ ગયું છે, તો આ ટાઈમ કાઢે છે. તો જો અત્યારે જે બધા છે એ પણ આપણે જાણવા જોઈએ. તમારે ધારો કે મેં ઇન્ડિયાની વાત કરી, તમે કહો ઇન્ડિયામાં તો બને, અમેરિકામાં ના બને, તો તમારે અમેરિકાના હોય ને દ્રષ્ટાંતો જાણો અહીંયા આગળ, તો તમને આ બધો ટાઈમ કાઢવાનો નીકળશે. એટલે પહેલું તો આપણે ઇન્ડિવિડ્યુઅલી જે સત્સંગ કરવાનો છે, આપણને જે આદેશ આપ્યો છે કે પૂજા કરવાની એટલે કરવાની જ, એમાં ફેરફાર નહીં. આ તો પરમેનન્ટ આદેશ છે ને. તમે પ્રચાર કરો ના કરો, મંદિરનું કામ કરો ના કરો, એ બધી પછીની વાત છે. પણ તમારે ખાવા માટે ટાઈમ નથી કાઢતા, સુવા માટે ટાઈમ નથી કાઢતા, નાહવા માટે ટાઈમ નથી કાઢતા, કપડાં બદલવાનો ટાઈમ નથી કાઢતા, તો આ કાઢવાનો જ, આ પ્રોગ્રામ જ છે. એ સમજાવવું જ જોઈએ કે જેમ શરીર માટે કાઢો છો તો અંદર શરીરનો ભાગ છે કે નહીં મન, તો કાઢવું પડે. ધારો કે તમે બીમાર થયા હો, કોઈકને પ્રોબ્લેમ હોય અને ડૉક્ટર કે હવે તમારે ડાયાબિટીસ એટલે વોકિંગ કરવાનું, વોકિંગનો ટાઈમ કાઢે કે નહીં. અમારે ત્યાગવલ્લભ સ્વામી ગમે ત્યાંથી કાઢે છે, મહંત સ્વામી ગમે ત્યાંથી કાઢે છે, પ્રમુખ સ્વામી મહારાજ કાઢે. જુઓ આટલી પ્રવૃત્તિમાં પ્રમુખ સ્વામી મહારાજ 90-95% સુધી વોકિંગ કરે છે, એક્સરસાઇઝ કરે છે, પ્રાણાયામ કરે છે, આ બધો ટાઈમ કાઢે છે, મહંત સ્વામી કાઢે છે. આ હું શરીરની વાત કરું છું, પણ જરૂરી લાગ્યું છે એવું જ, જે જરૂરી છે એવું જ આ જરૂરી છે, કે પૂજા જરૂરી છે, ટાઈમ કાઢવાનો જ, પ્રોગ્રામમાં ગોઠવી જ દેવાનું. કદાચ કોઈ ઓછો વધતો કાઢે, એકદમ શરૂઆતનો વધારે ના નીકળે, પણ પૂજા માટે ટાઈમ કાઢવાનો જ, રવિવારની સભા માટે ટાઈમ કાઢવાનો જ. થોડોક પછી એટલું શરૂ કરશો એટલે પછી આગળનું સમજાશે. તો એક તો આ કરવાનું પહેલું. આમ બીજો ટાઈમ જે કાઢવાનો છે તે આપણે ધ્યેય શું કહ્યું કે અક્ષરધામમાં જવું છે, એટલે કે અક્ષરરૂપ થવું છે, ભગવાનને પામ. તો એ પામવા માટે મેઇન સાધન શું છે? મેઇન સાધન સ્વરૂપને ઓળખવાનું એ છે. તો એની પર ફોકસ કરજો. જે કથાવાર્તા કરતા હોય એણે
એ વાત ઉપર ફોકસ ઉપર લઈ જવાનું કે એને ભગવાનનો મહિમા સમજાય. આપણે કરીશું પેલા આપણને સમજાય છે, પછી બીજાને સમજાય, એની વાત કરવાની, એમાં ઉડા ઉતરવાનું. પછી કેવી રીતે સમજાય, કોને સમજાવવાનું છે, કેવી રીતે સમજવાનું છે, પણ એ આપણે જાણવાનું. એટલે જો ભગવાનની વાત બરાબર સમજાય ને તો બધું કામ સરળ થઈ જશે. પણ એ સમજવા માટે ખાલી તમે કહી જાઓ એટલું પૂરતું નથી, વાંચી જાઓ એટલું પૂરતું નથી, થોડુંક આપણે કરવું પડે છે. પેલું વાક્ય જ્ઞાન પુરુષ સ્વામી બોલ્યા હતા, મહંત સ્વામી બોલે છે, યુ હિયર યુ ફરગેટ, યુ સી યુ રિમેમ્બર. એટલે આ બધું ઓડિયો વિડીયો કાઢ્યું છે, કારણ કે બધાને નથી બધું યાદ રહેતું. પણ યુ ડુ યુ નો, તો જો સ્વરૂપ જાણવાનું છે, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ જાણવાનું છે. 50 વધારે વચનામૃત એવા છે જેમાં સાધનામાં મુખ્ય વસ્તુ સ્વરૂપ જ્ઞાન છે. તમે બધા હવે જો થોડો અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે. 2-3 વચનામૃત જોશો ને આ વાત આવશે કે સ્વરૂપને જાણો. શબ્દ જુદા વાવરે, નિર્દોષ જાણે નિર્દોષ થવાય, નિશ્ચય જાણે તો દોષ ઠરે, નિશ્ચય જાણે તો ગુણ આવે, સ્વરૂપને સમજો તો આમ થાય. આ જ વાત આવશે. જુઓ હવે કેવી રીતે જાણવું, તો સમાગમમાં આવે તો જણાય. આ તમે આવ્યા છો તો થોડુંક તમને જણાય છે, પણ જેમ વધારે આવો એમ વધારે જણાય. એટલે આ રાખવાનું, પણ પાછું ભૂલી જવાય. એટલે પછી તમારે વિચાર કરવો પડે. હવે બધું કંઈ સમાગમમાં બધું કહેવાતું નથી, કારણ કે મર્યાદા આવી જાય છે, સમયની મર્યાદા આવી જાય છે. પણ ભગવાને તમને બુદ્ધિ આપી છે તો તમારે એનો વિચાર કરવાનો, એ વાંચવાનું, સાંભળવાનું. કોઈ ઘરની અંદર ઘણાના ઘરમાં બધા બધી બધા સત્સંગી છે અને બધા બુદ્ધિશાળી છે, તો બેસીને ગોષ્ઠી કરો તો તમને એ સ્વરૂપ જણાશે. ઘણા કરે છે સભા, નથી કરતા એવું નહીં, પણ થોડાક ઉડા ઉતરે અને એની અંદર કરે તો એ સ્વરૂપ સમજ્યા છે. પણ તો એ વધારે ક્યારે સમજ્યા છે, એમનું કંઈક કાર્ય કરશું ત્યારે, એ વર્ષશું ત્યારે. તો સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય આપણે કરવાનું છે, એને માટે સમય કાઢવાનો છે. અને આ કંઈ આપણે આજ્ઞા કરી છે એવું નથી, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી જ છે. આવો સીધો શબ્દ નથી લખ્યો, પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે 36 શ્લોકમાં કે પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ એ બીજાને ભણાવવી. બરાબર. તો હવે તમે ધારો કે ભાઈ આ બટુકભાઈ છે, એ ડૉક્ટર છે, એટલે ડૉક્ટરની વિદ્યા ભણ્યા છે, તો તમારી વિદ્યા કોકને ભણાવવી જેટલું શક્ય હોય એટલું. પણ તમે એક બીજી વિદ્યા ભણ્યા છો, એ કઈ છે? બ્રહ્મ વિદ્યા. તો એ ભણાવો, કોકને ભણાવો, એ શોધો હવે કે કોને ભણાવવી મારે, કે મને ટાઈમ નથી, મારે પ્રેક્ટિસમાં ક્યાં ટાઈમ કાઢવો. પણ પ્રેક્ટિસની અંદર કાઢો, એમાં હોતાય એ ટાઈમમાં ટાઈમ કાઢવાનો. હવે જુઓ, કેટલાક એક ટાઈમમાં ડબલ ટાઈમ કરે છે, એ કરવાનું. તમે પેલો ઓવર ટાઈમની વાત નથી કરતો, એક ટાઈમની અંદર બે કામ. ગાંધીજીએ આખી શ્રીમદ ભગવદ્ ગીતા દાંતણ કરતાં કરતાં મોડે કરી છે, એને નો ટાઈમનો પ્રોબ્લેમ હતો. આપણા સ્વામી છે પેલા ભક્તિસાગર સ્વામી, બરાબર, એણે ફાજલ ટાઈમની અંદર 500 કીર્તન મોડે કર્યા છે, નો ટાઈમ. એમને જ દાંતણ કરતાં કરતાં એને મોટા ભાગના સંતો બધા સંડાસની અંદર બધા પેલા મૂકી રાખ્યા છે પાટિયા જેવું, તે પોતાના કાર્ડ અંદર લઈ જાય અને મૂકે અને જતા જતા મોડે કરે. કેટલાક તકતા, મારા તકતા તો હોતા નથી, પણ ત્યાં પેલા દિવાલ હોય છે ત્યાં આગળ કાગેરે ચોંટાડે અને બ્રશ કરતાં કરતાં પાછા શ્લોકો મોડે કરે છે. કેટલાક સંતો છે કૌમુદીના બધા સૂત્રો એ અઠવાડિયાની અંદર આવી રીતે ફરતા ફરતા જ બોલી જાય. અમે પહેલાં મુંબઈ રહેતા તો એક પાર્ષદ હતા, નામ ભૂલી ગયો છું, તો એ આખી કૌમુદી, પહેલાં લઘુ કૌમુદી હતી, તો એ નીકળે અને ત્યાંથી આખી કૌમુદી બોલી જતા. આપણે હર્ષદભાઈ દવે, એમણે જનમંગલ નામાવલી મોડે કરેલી, તો બાથરૂમમાંથી નીકળે નહીં ને અને કપડાં પહેરવાની શરૂ કરે ને પૂજામાં બેસે ત્યાં સુધી બાકી જન્મંગલ નામાવલી બોલી જાય. હવે ક્યારે બોલવી? આ તો દાખલા આપણે આપીએ છીએ. આવા ટાઈમ કાઢે છે કુરિયન સાહેબ. ડેરી ટેકનોલોજીમાં વર્લ્ડ બેનું નામ બોલાય છે. તે પેલા જ્ઞાન વસલ સ્વામી પેલા યુવકમાં હતા અને એકવાર મળવા માટે ગયા હતા, તો એની જોડે વાત કરે, વાત બરાબર વ્યવસ્થિત કરે, ધ્યાનથી સાંભળે. પણ વાત કરતાં કરતાં એની બધી ટપાલ હતી ને જે એને જ ખોલવાની હોય. આમ તો એને કેટલીક તેને સેક્રેટરી ખોલે, પણ કેટલીક કોન્ફિડેન્શિયલ તો પોતાને ખોલવાની હોય. તો આમ જ્ઞાન વસલ સ્વામી જોડે વાત કરતાં કરતાં જાય અને આમ ટપાલ બધી ખોલી નાખી અને કાઢીને બહાર મૂકી દીધી અને આમ વાત કર્યા કરે. પછી જ્ઞાન વસલ સ્વામી જુએ, પછી વાત પૂરી થઈ ને પછી જ્ઞાન વસલ સ્વામી કહ્યું, સાહેબ તમે તો બધી ટપાલ ખોલી નાખી. તો કે જુઓ, તમારી જોડે વાત કરી, તમે અત્યારે વધારે વધારે મારા માટે વધારે અગત્યની વ્યક્તિ છો, પણ મારે ટપાલનું કામ એ છે, મારે જ કરવાનું છે, મારો સેક્રેટરીને જ કરવાનો, આ ટપાલ મારે જ ખોલવાની છે. એટલે મેં આ ખોલી નાખી. હું તમારી જોડે વાત કરતાં કરતાં ટપાલ વાંચું તો બે ધ્યાન ના રહે, પણ ખોલી તો શકાય, હાથ તો કામ કરે, ટાઈમ એ રીતે નીકળે. તો હવે તમારે આનો સ્ટડી કરવો જોઈએ.
કે દુનિયામાં જે આગળ વધ્યા છે એ પોતાના એક ટાઈમમાં ડબલ ટાઈમ કેમ નું કરશ, તો શોધવું પડે. યોગીજી મહારાજને તમારામાંથી કેટલાક જોયા છે જીવનચરિત્રમાં, યોગીજી મહારાજ કોઈ દાડો નવરા રહ્યા જ દે, કોઈ નવરા રહેવા દે નહીં. એ કંઈક ને કંઈક ભાઈ કશું કારણ કર્યા જ કરે. અમે સ્વામી જોડે ફરતા, જેવા મોટરમાં બેઠા નથી અને સ્વામી શરૂ કરે, કીર્તન બોલો, વાતો બોલો, પછી પૂરું થાય તો કે વાત કરો. હા શું, કોને વાત કરવાની? સ્વામીને વાત કરવાની, સ્વામી પાસે વાત કરાવડાવે. લે યોગીજી મહારાજ 61માં માદા થયેલા, તે ઈશ્વરચરણ સ્વામી અમે હું બધા સેવામાં હતા. આખા 262 વતનામૃત સ્વામી મારી પાસે વંચાવેલા, રોજ મારું વાંચવાનું. અને પછી એક વતનાવ્રત વંચાઈ રહે એટલે મને કે આખા વતનાવ્રતનો ભાવાર્થ કહી જાઓ. 262 ભાવાર્થ હું કહી ગયેલો સ્વામી, મને જેટલું યાદ રહે એટલું. મારે ધ્યાન રાખવું પડે, મને બધું કેવડાવે. લે તો જો મને જોડ્યો, આ સ્વામી તો માદા હતા, લોકો જાણે માદા હતા એટલે ઉતા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આંખનું ઓપરેશન કરાવ્યું હતું અને પેલા ડૉક્ટર જયસિંહ ત્યાં બોસ્ટન હતા, તો સ્વામી અંદર શું થયા, લોકો કે આરામમાં છે. પણ બધી ચોપડીઓ સ્વામી ત્યાં વાંચેલી એટલે વંચાય તો નહીં એમનાથી, પણ સુતા સુતા સાંભળેલી, તો ટાઈમ કાઢ્યો કે નહીં. અત્યારે તમને ખબર નહીં હોય પણ આપણું જેટલું લિટરેચર બહાર પડે છે ને સ્વામી બધું વાંચી જઈશ. તમારામાંથી કેટલાકને ખબર જ, સ્વામીનો નાસ્તાનો પ્રોગ્રામ અને જમવાનો પ્રોગ્રામ બપોરને રાત્રે એમાં બધું વંચી જઈશ. અને એ આપણું સાહિત્ય તો બરાબર છે પણ ધારો કોઈક લેખાણ તોય વંચી જાય બધું. સ્વામી તમે ફટ લઈને ખબર પડી જાય. આ બધી કેસેટોના બધું છે ને બધું જોવાઈ જાય. આ બધું જેટલું નવું પડ્યું ને તમારું ફટ લઈને સ્વામી ટાઈમ કાઢી દે કે આ ટાઈમે ગોઠવી દેજો એટલે બધું જોઈ લે. કહેવાનું શું છે કે આ જાગૃતિ છે. તો આપણા ગુરુ આ રીતે કરે છે. બહાર બધા લોકો દુનિયામાં આગળ વધ્યા છે તો આ રીતે કરે છે. તો આપણે આપણું કામ અમુક કામ છે ને આ તો જાગૃતિ બધા જો શક્તિ તો પડેલી જ છે. નહીં કાઢો અત્યારે જો મોટા ભાગના તમે બધા જો છો, તમારે ટ્રાવેલિંગ બહુ થતું હોય છે તો ટ્રાવેલિંગની અંદર તમે કંઈક પ્રવચન સાંભળી શકો કે નહીં, તમારે એમને એમ ઘેર ટાઈમ નહીં રહે તો સાંભળતા જવું. ભલે ઓછું સંભળાયું તો ઓછું, જેટલું સંભળાયું એટલું, પણ સાંભળી લો તો સંભળાય જ નહીં. તો કેસેટો સાંભળવી તોય થશે. એમ પેલું ચંદ્રહાસ છે કે ગયા આ બેઠા આ ચંદ્રહાસને મેં વાત સાંભળી હતી. પહેલાં એને સત્સંગ નહોતો, એના પત્નીનો સત્સંગ, પછી એમણે પેલા વિવેક સાગર સ્વામી એલએમાં હતા પહેલાં, ત્યાં વિવેક બધી કેસેટો આપી અને આ પેલું ટ્રાવેલિંગ કરતાં કરતાં લાવતા કેસેટો સાંભળીએ બેઠા બેઠા. તે સાંભળીને આ સિગારેટ પીતા હતા, આની સિગારેટ કેસેટમાંથી ગઈ છે. લે તો જો અસર થઈ કે નહીં, હવે કદાચ બધા નાય થાય પણ થઈ અને અસર થઈ તો આ બધો ટાઈમ છે. તો જે સંજોગોમાં આપણે મુકાયા જ છીએ એમાં કેમ ટાઈમ કાઢવો, કેમ સત્સંગ કરવો, અને સત્સંગ કરીએ છીએ તો કેમ વધાર કરવો એ વિચારો. બધા વિચારે છે ને આવી રીતે, બધા પોતપોતાના ક્ષેત્રની અંદર વિચારે છે. જે સંજોગોમાં મુકાયા પણ એમાંથી કેમ રસ્તો કાઢવો. હમણાં તમે મેં ગઈકાલ વાત કરી હતી, અહીં કરી હતી મને ખબર નથી, પેલો અંધ માણસ એવરેસ્ટ પર ચડી આવ્યો, સાંભળ્યું? હવે એને ડિફિકલ્ટી છે પણ એણે નક્કી કર્યું તો પહોંચ્યા. તો આવા તમે જુઓ દુનિયાની અંદર કેટલા બધા જાત જાતના માણસો, તો એને ડિફિકલ્ટી છે. તો તમારે ટાઈમની ડિફિકલ્ટી છે, કોઈને પૈસાની ડિફિકલ્ટી છે, કોઈની શરીરની ડિફિકલ્ટી છે, પણ એમાંથી રસ્તા કાઢે છે. લંડનમાં પેલા મોતીભાઈ છે, પેલો હિતેશ કોન્ટેક્ટ ફ્લોરિડામાં છે એના બાપુજી, એ મોતીભાઈ આજે એની ઉંમર હું માનું છું ત્યાં સુધી 85 ઉપર છે. રોજ મંદિરે આવે છે, 2 ટ્રેન બદલીને આવે છે અને આંખે દેખાતું નથી. તમે સામે ઊભા હો તો આ નિલેશભાઈ છે ખબર ના પડે, તમે બોલો તો ખબર પડે, પણ ત્યાં આવે છે અને એકાદશી નિર્જરા કરે છે. હવે હમણાં ખબર નથી, લેટેસ્ટ વચમાં મળ્યા હતા. અને તમને આશ્ચર્ય થાય, 85 વર્ષના માણસ, જેને માણસ ઓળખાતો નથી એણે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી છે. કઈ રીતે આપી છે એ શું કરે છે ખબર છે? મંદિરમાં આવે ને તો અમુક આવા વડીલોને બહુ કામ કરવાનું ના હોય, બેસીને થોડું ધ્યાન રાખવાનું હોય, એમાં 2-4 ભેગા થયા પણ કોકને પાછું દેખાતું હોય ને એટલે એની આંખનો ઉપયોગ કરે. પોતાની તો આંખ નથી પણ બીજાની આંખ, આપણે ના દેખાતું માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ ને એવું. એટલે પછી પેલાની બાજુમાં કે તમે વાંચો હું સાંભળું, એ રીતે સાંભળે. પછી એમાં પાછો પૂરતો ના મળે ટાઈમ, કારણ કે ટ્રાવેલિંગમાં ટાઈમ જાય, તો બધા પુસ્તકો કેસેટ કરી લીધા. ઘરમાં કહી દે કે આ પુસ્તક તમે બોલતા જાઓ, કારણ કે મારે મને દેખાવાનું છે જ નહીં હવે, એ ભૂલી જ જવાની છે આંખ, આંખ છે જ નહીં હવે, અને છતાં મારે રસ્તો કાઢવો છે. પણ આત્મા તો છે જ, આપણે કહીએ છીએ કે આત્મા અજર છે, અમર છે અને જ્ઞાનરૂપ છે. તો મેં જ્ઞાન નહીં કરવાનું છે, ગમે ત્યાંથી નીકળશે. તે પછી એ કેસેટ કરી લે અને કેસેટ કરી અને પછી કેસેટ સાંભળે.
આ રીતે કરે અને પરીક્ષા આપવાની તે લખી તો શકે નહીં પણ લઈએ આપણે આપીએ છીએ તો થાય છે કે નહીં. મેં એક માણસને જોયેલો અટલાદરા આવેલો, એ માણસ આમ જરા લંગાય, આપણે હરિભક્ત જ હતા આમ જરા ગુણ બુદ્ધિવાળા. તો મેં કહું કેમ લંગાવ છો, તો કે પગ જ નથી પોતાનું ચાલે છે કે લાકડાના છે. સુરતથી ટ્રેનમાં આવેલા લ્યો, તો જો તકલીફ છે પણ માણસ કામ કરે છે કે નહીં. તો દરેકના તો તમારા સંજોગો છે તો તકલીફવાળા છે, કોઈ મોટલ છે કોઈને આ છે તે છે, પણ એમાંથી તો આ બધા દાખલા લઈ અને પછી જે સત્સંગ કરતો એ જોવા, બહાર જે બધું કરતો એ જોવું, પણ પહેલો આપણો સત્સંગ વ્યવસ્થિત કરવો, પહેલો આપણો કરવો, પછી તમારા કુટુંબમાં જેટલા તમારા નજીકના સગા હોય એને કેમ થાય એ વિચાર કરવો. આ કામ છે, શોધી કાઢો. અત્યારે અમે અહીં છીએ બરાબર, 16 ડિસેમ્બર સુધી છીએ. તમારા જેટલા સગા હોય અને જે કોન્ટેક્ટમેન કહેવાની જરૂરત નથી તો આવવાના જ છે, પણ જરાક ઢીલા હોય ના આવવાના તો પૂછી લેવું. તમારા કોઈક સગા હોય પણ એમ આવવાના, પણ અમે મંદિરમાં ગઈને અમે આવતા, પણ શિબિરમાં ના આવવાના હોય તો ફોન કરવો. આ અમારે આણે જો તૈયાર કર્યું આપણે રાજુએ અને બીજા બધા ત્યાંથી જેક્સન બધા આખી બસ લઈ આવ્યા, હે 60 જણા તો બીજામાંથી આવી. એ લોકો, એ લોકોનું બધું વેરણ છેરણ છે, બધું કેટલા દૂર દૂર બધા છે, પણ એક જણ અંદર જાય ગયો, બધાને હલાયા છે બધા, તો બધા આવ્યા કે નહીં. હવે હવે હવે હવે આજે શિબિર પૂરી થાય છે, હવે બીજી પાછી થવાની છે, તો તમારા કોઈક સગા હોય એને કહેવું તો ખરું. શિબિરમાં ના આવે તો વાંધો નહીં, દર્શન તો આવે. અને આધારો કે તમે કહો આજે કહ્યું ના આવ્યો, કાલે આવશે, સંતોષ હશે ત્યારે આવશે, સ્વામી હશે ત્યારે આવશે. પ્રયત્ન છોડવો નહીં, કારણ કે આપણી વાત સાચી છે. યાદ રાખો આ બધા કાર્ય થયા છે એમને એમ નથી થયા. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કઈ રીતે થયો જાણો છો? અમને વાત જાણવા મળી હતી, એક પાદરીને પુણે અપોઇન્ટ કરવામાં આવ્યો, એક પણ માણસ ખ્રિસ્તી નહોતો ત્યારની વાત છે, અને એક પાદરીને મૂક્યો. એ માણસે કેવી રીતે શરૂઆત કરી જોજો, એણે શોધી કાઢ્યો, આખું ગામમાં ફર્યો અને સર્વે કર્યો કે વધારેમાં વધારે માણસોની નજર મારા ઉપર પડે અને જો યોગ આવે તો હું સંપર્ક કરીશ એવી કઈ જગ્યા છે. સર્વે કરવો પડે, આંખ મીચે આડેધડ નહીં કરવાનું, એ ખૂણામાં ઊભા રહેવાનું નહીં. એ તો હવે જ્યાં ખેલ ખેલાતો હોય ત્યાં જ ખેલવાનું. મોટલ ક્યાં કરવી તો એ વિચારવું પડે ને, વેપાર ક્યાં કરવો એ વિચારવું પડે. તો એણે વિચાર્યું અને પછી એવી જગ્યાએ ઊભો રહ્યો. એ માણસ 6 મહિના એક ઠેકાણે ઊભો રહ્યો, ફોર 6 મંથ્સ 8 અવર્સ ડેઇલી. એક માણસ એને પૂછતો નથી કે નિલેશભાઈ તમે કોણ છો, પૂછતો નથી, તો એ હિંમત હારતો નથી કે મારે આ વાત પ્રચાર કરવી જ છે, બસ ગોલ ધ્યેય, તો જ કામ થાય, નહીં તો થાય જ નહીં. એમાં એક માણસ 6 મહિના પછી એને વળી કંઈક શું સૂઝ્યું તો એણે નોટ કર્યું, પણ એણે ઊંધું નોટ કર્યું. એણે કંઈક આવો વિચિત્ર માણસ ક્યાંથી ઊભો છે અહીંયા, આવી ચામડીવાળો ને આ બધા ડ્રેસવાળો ક્યાંથી આવ્યો છે. એક પથ્થર લઈને કપાળમાં માર્યો અને લોહી નીકળ્યું. પેલો માણસ હમો થતો નથી અને મોડું બગાડતો નથી. એણે લોહી નીકળ્યું તેમ દબાઈ દીધું અને પછી પાછો ચાલુ રાખ્યું. જેને પથ્થર માર્યો હતો ને એને એમ થયું કે આ માણસ હું કેટલા દાડાથી જોઉં છું, ઊભો ને ઊભો ઊભો રહે છે અને એને હું પથ્થર મારું છું તો એ વિરોધ કરતો નથી. લાવ જઈને પૂછું કે ભાઈ તમે કોણ છો અને કેમ ઊભા છો, અને મેં તમને પથ્થર માર્યો તો તમને કંઈ થયું નહીં કે ના કશું ના થયું, કે કેમ ના થયું, કે મને આનંદ થયો, લે આઈ એપ્રિશિએટ કે તમે મને પથ્થર માર્યો. ઓ તારીનો આવો વિચાર આવે બટુકભાઈ, તો પેલો કે શેનો આનંદ થયો કે તમે મને મારી નોંધ લીધી, ભલે નેગેટિવ નોંધ લીધી પણ તમે મારી નોંધ લીધી. નાવ આઈ ફીલ દેટ માય વર્ક વિલ સ્ટાર્ટ, અને પુના મેં રીતે સત્સંગ થયો છે. આજે કેરાલા મારો ખ્યાલ છે ત્યાં સુધી 50% ક્રિશ્ચન સ્ટેટ છે એમ કહી શકાય. કેરાલાની પોઝિશન એવી છે, હાવ ઇટ સ્ટાર્ટેડ. કેરાલામાં પાદરીઓને મોકલ્યા એ પરદેશથી, કયા દેશમાંથી ગયા મને ખબર નથી, પણ પાદરીઓ બધા ઉભાયેલા અને કહ્યું કે કેરાલા જવાનું છે, હુ ઇઝ રેડી. 15 જણા ઉભા હતા, બધા ઉભા થઈ ગયા, વી આર રેડી, ઓલ રાઈટ. પછી જેને સિલેક્ટ કરવાનું તેને એકને સિલેક્ટ કરવાનું કે જાઓ, અને એનું ખૂન થઈ ગયું, સમાચાર આવી ગયા ખૂન થઈ ગયું છે. પછી બીજા પાદરીઓ ત્યાં ઉભા હતા, એમને કહ્યું કે આપણો એક પાદરીઓનું ખૂન થઈ ગયું છે, બોલો કેરાલા જવું છે, કોણ જશે, બધા તૈયાર. 15 પાદરીઓના ખૂન થયા છે. હિસ્ટ્રી જાણો, અમસ તો કોઈ ધર્મ પ્રચાર નથી થતો, ભોગ તો આપ્યો છે. અત્યારે આપણે બેઠા છીએ આ મકાન મંદિરની અંદર અને આ મંદિર થવાનું છે અને આ બધા થયા છે, પરમહંસોએ શું ભોગ આપ્યો છે જોજો, શાસ્ત્રી મહારાજે શું ભોગ આપ્યો છે જાણજો. નતા દાણા,
નતા માણા, નતા નાણા અને નતા પાણા. સમજ્યા બટુકભાઈ? પાણા એટલે પથ્થર, એટલે મટીરિયલ, નાણા ડોલર, અને નતા દાણા ખાવાનું નહોતું, નતા માણા. આવો પાવરફુલ કોઈ માણસ નહોતો. આ તમારે તો એન્જિનિયરો છે, ડૉક્ટર છે, સર્જન છે, મોટલવાળા છે, કેટલા બધા છે. અહીં તો કોઈ નહોતું શાસ્ત્રી મહારાજ પાસે. કેટલા પ્રોબ્લેમ હતા, પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે નહીં, જો બહારની ક્યાં વાત, આપણે કર્યું છે, એની પર ઉભા છીએ આપણે. યોગીજી મહારાજ એ રીતે કર્યું છે બધું જાણવાનું. હવે એવું કંઈ અત્યારે નથી થવાનું, પણ તમારે ડિફિકલ્ટી છે, તમારા સંજોગો પ્રમાણે તમારે ડિફિકલ્ટી છે. તમારે ઘરના કામ છે, વ્યવહારના કામ છે, બધું છે, એને જુદું હતું, દરેકને છે, અને એમાંથી આ બધું કર્યું છે. તો જો પરોક્ષનું પણ જાણવાનું, કે જાણવામાં આવી જાય તો આપણું પણ જાણવાનું લોકો શું કરે છે. વચમાં હું અમદાવાદમાં હતો, લોકો જુઓ એના પાદરીઓ તો કામ કરે બરાબર છે, પણ તમારા જેવા હરિભક્તોની વાત કરું છું, ટોટલ ડિવોટ થઈ ગયેલાની વાત નથી કરતો, એની વાત તો પછી છે. આ ધીરુભાઈ જેવાની વાત નથી કરતો, કે જે ટોટલ ડિવોટ થઈ ગયા, કેસી ટોટલ ડિવોટ થઈ ગયા, એની વાત નથી કરતો. જે વેપાર લઈને બેઠા છે, નોકરી લઈને બેઠા છે, એની વાત કરું છું. પણ કેટલા જાગ્રત છે, પોતાનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે એને, અને એમાં પોતાનું ડેવલપમેન્ટ થવાનું છે. એમને એમ નહીં થાય, નહીં તો ઓળખાશે જ નહીં. તો પંજાબ નેશનલ બેંક છે આપણા મંદિરની સામે, પેલા હઠીસિંહની વાડીની સામે, એનું ઉદઘાટન લોકો સંધ્યા શાખા ઇવનિંગ બ્રાન્ચ શરૂ કરી, એમાં ઉદઘાટનમાં મને બોલાયેલો. ઉદઘાટન પૂરું થયું અને ત્રીજે દિવસે મારા પર એક કવર આવ્યું, એમાં નોટબુકના, ચાલુ નોટબુક આપણી, એના 6 પેજીસ ભરીને કાગળ હતો. એમાં બાઇબલનો ને જીસસ ક્રાઇસ્ટનો મહિમા હતો, અને બાઇબલના બધા કોટેશન હતા, અને નીચે કંઈક સિગ્નેચર કરીને, સિગ્નેચરમાં એટલે પેલું ઇનિશિયલ લખેલા, અને એડ્રેસ હતું, અને પછી લખેલું કે તમારે વધારે જાણવું હોય અને તમારે મોક્ષ જોઈતો હોય તો એમ કે અમારો સંપર્ક કરજો. ઉતારીના એક મહંત, પાછો ડૉક્ટર, પાછો ભગવાન ઉગડાવાળો, એને પાછું ઠપકાર્યું. એટલે પછી મેં કાગળ લખ્યો સામો કે મારે રસ છે, મારે મોક્ષ જોઈએ છે, અને મને રસ છે, અને બાઇબલ હું વાંચું છું કોક કોક વખત, થોડા થોડા વાક્યો, અને મને ખબર છે, એટલે હું આ ટાઈમે મળી શકીશ, મને મળવા આવો. તે મારી પર કાગળ આવ્યો કે હું બેન છું. ઉતારીને હવે પેલું નામ લખેલું એક બી, આપણે શું એક બી કોણ છે કોને ખબર, એટલે કે હું બેન છું, એટલે હું નહીં આવી શકું, મારે નિયમ ખબર છે, પણ મેં મારા પાદરીને કહ્યું છે એટલે આવશે. અને મારો 9:30 ટાઈમ આપ્યો હતો, અને પાદરી આવીને ઉભો રહ્યો, બાઇબલ લઈને આવ્યો. પછી અમે બેઠા 1/2 કલાક, એ વાત કરે ને હું વાત કરું. પણ કહેવાનું શું છે, કેટલો આગ્રહ રાખે, જોઈ લો એ ટાઈમ કાઢે છે કે નહીં, એ નોકરી છે કે નહીં, બેંકમાં નોકરી જ છે, પણ એમાં ટાઈમ કાઢ્યો. ધૂલિયામાં આપણે કરી ભક્ત છે મહિપતભાઈ દવે, ખાસ આપણા નિષ્ઠાવાળા છે, સંતો અવારનવાર, હવે તો મંદિર થયું અને છાત્રાલય થયું, ત્યાં ઉતરે છે, પણ બધા યોગીજી પ્રમુખ સાહેબ ત્યાં જ ઉતરતા, અને અમે બધા ત્યાં જ ઉતરતા. એનું પેટ્રોલ સ્ટેશન છે, અને પેટ્રોલ સ્ટેશનની પાછળ એની રંગની દુકાન છે. મને એકવાર રંગની દુકાનમાં પધરામણી લઈ ગયા, ત્યાં એક મુસલમાન છોકરો, હવે મેટ્રિક પાસ, નાની ઉંમર, લગભગ તે વખત તો 22 કે 25 વર્ષનો હશે. પછી મને ઓળખાણ કરાવડે કે આ મુસલમાન છે, ના છે, પણ કે મને આ છોકરો 5 ટાઈમ નમાઝ પડે છે. તો એક ટાઈમ તો સવારે ઘેર પડી લે, પછી તો નોકરીમાં આવે, હવે ત્યાં નમાઝનો ટાઈમ થાય તો દુકાનમાં નમાઝ પડે. હવે દુકાનમાં નમાઝ પડે તો પેલો ટાઈમમાં ડિસ્ટર્બ, પછી કામકાજમાં ડિસ્ટર્બ થાય ને, પેલા ગ્રાહક આવે ને તેને કે મારે નમાઝનો ટાઈમ છે પઢી લઉં, પછી રિક્વેસ્ટ કરે, પછી પેલો ગ્રાહક ઊભો રહે, એને રિક્વેસ્ટ કરે એટલે પેલો ઊભો રહે. પછી મહિપતભાઈને ખબર પડી કે આ છોકરો નમાઝ પડે જ, તો એ તો ચુસ્ત સ્વામિનારાયણના છે અને પ્રમુખ સ્વામીના છે. તો એ છોકરાને કહ્યું, તારે નમાઝનો ટાઈમ છે ને, આઈ એપ્રિશિએટ કે છે, અને તારે નમાઝનો ટાઈમ થાય બાજુમાં મસ્જિદમાં જઈ આવું, એડીને જ મસ્જિદ છે, એને છૂટ આપી. પછી 5 ટાઈમ નમાઝ પડે છે. જોજો આપણે એક પૂજા કરવા વિચાર આવે, કેટલાય બધા આગા પાછા થાય છે, બધા પેલા કેટલાક લે છે ને બધા મૂકી દે છે. તો આ વિચાર કરો, જો સર્વે કરજો, તમે જ્યાં રહેતા હો એક મુસ્લિમ તમે એવો શોધી કાઢો જે નમાઝ ના પડતો હોય. પેલો ડૉક્ટર ચંદ્રકાંત છે લુસાકા, અત્યારે ઇન્ડિયા આવી ગયો છે, આપણી ડભોઈની હોસ્પિટલ સંભાળે છે, એને ઘેર અમે લુસાકા ગયા હતા, અને અમે બધા વાતમાં હતા, અને પછી હું સાહેબ આમ બહાર નીકળ્યો તો એક મુસ્લિમ એને કંઈક કામ અંગે કે ખબર નહીં કોઈ મળવા માટે આવેલો, ત્યાં નમાઝનો ટાઈમ થયો, બગીચા નમાઝ પડે. વચમાં હું દારેસલામ ગયો હતો તો પેલા કાંતિબેન ત્યાં આણંદ વાળા છે ને, એને ઘેર ઉતારો હતો, તો મંદિરમાં છે ને ઉતારો ચડતો હતો, બાજુમાં એક નાનો બગીચો હતો, એક પેલો ત્યાંનો નીકળો, એ બગીચામાં નમાઝ પડે ઉતારી ના, અને બગીચામાં પડે છે. અહીંયા મને પેલા નરેશે વાત કરી હતી ટોરોન્ટોમાં,
તે એક વખત નરેશ કિંગ એરપોર્ટ પર કામે ગયો છે. પછી ત્યાં એણે વાત કરી કે કોઈ મુસ્લિમ ધર્મગુરુ આવવાના હતા, તો એના બધા જે બધા ટોપ માણસો હોય ને બધા એને રિસીવ કરવા ગયેલા. હવે પ્લેન મોડું થયું, નમાઝનો ટાઈમ થઈ ગયો, 20-25 લીડર્સ બધા બહાર કંઈક બગીચો કરતો ને બધા નમાઝ પઢવા બેસી ગયા. આપણે પડીએ, આપણે આરતી કરીએ, આરતી થાય એરપોર્ટ ઉપર. લે આપણને શરમ, ભલે કોણ ડિસ્ટર્બ થતું હોય તો એવી રીતે ના કરીએ, પણ કરીએ કે ના કરીએ, કરવી પડે તો બધું. આ બધું દુનિયામાં જોતા રહેવું, એ બધા કરે છે તો એને શીંગડાવું ક્યાં છે? એ બધા કરે છે તો આપણે આપણે બધા આપણે કશું નથી ધરમ જેવું, તો આપણે વિચારવું જોઈએ. તો વાત શું કરતા હતા કે પેલો છોકરો ધૂલિયાવાળો, પછી એની મહેપતભાઈએ મને વાત કરી, જો આ તમારે બધાએ કરવાનું શિબિરમાં આવ્યા છો તો હું તમને એવું નથી કહેતો તમારી મોટલ બંધ કરો, તમારી નોકરી બંધ કરો, પણ તમે હવે ઘેર જઈને તમારા ઉપર ફોકસ કરો કે તમારો જે ટાઈમ છે એમાં તમે શું કરી શકો. અને ફરી જ્યારે ભેગા થાવ ને, ડલાસવાળા ડલાસમાં ભેગા થાવ, હ્યુસ્ટનવાળા હ્યુસ્ટનમાં ભેગા થાવ, એની ઉપર ડિસ્કસ કરો અને જાગો બધા, તો કોઈ તમારું કામ બગડવાનું નથી. એ છોકરો, તમે સન્ડે ફોર સ્વામીજી ઘણા કર્યું છે ને, એણે સન્ડે ફોર ઇસ્લામ. અને આપણે તો હજુ કંઈક સગવડ છે, તમારે તો બધાને કોઈ તકલીફ નથી. એ છોકરો દર શનિ રવિવારે નીકળી જાય સાયકલ લઈને, એને ગામ સોંપ્યા છે, ખાવાનું પોતાનું, કદાચ પાણી માગતો હોય તો કોઈ અપેક્ષા નહીં, અને સાંજ પાછો આવે. દર 3 વર્ષે એક વખત કન્ટિન્યુઅસ ફોર 1 મંથ એનો એને નમાજ પેલા મસ્જિદવાળા મોકલે ત્યાં, અને એવરી 6 યર્સ ફોર 3 મંથ બીજા સ્ટેટમાં મોકલે છે. મેં કહું આવા મુસ્લિમ દુનિયામાં કેટલા છે કે 300. હમણાં હું કોઇમ્બતુર ગયો હતો ત્યાં આગળ, અને પહેલાંય ગયો હતો, તો એક વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યકર છે અને સ્વામી માટે બહુ હેત ધરાવે છે, એ મને મળ્યા હતા. પછી એણે વાત કરી, આવી બધી વાત અમારી ચર્ચા થઈ ત્યારે, મને કે 400 ક્રિશ્ચન બહેનો, કોઈ નર્સ છે, કોઈ ટાઈપિસ્ટ છે, કોઈ બીજું કંઈક કરે છે, બધા ધે આર ઓલ ગ્રહસ્થી, ધે આર વર્કિંગ ફોર ક્રિશ્ચિયાનિટી. એ લોકોનો ટાઈમ, હમણાં 1982 અમે ઇંગ્લેન્ડમાં હતા, અને પેલા જેપી વસોવાળા એને ઘેર અમે રાત્રે જમવા ગયા હતા. અમે અંદર દાખલ થયા અને આમ બધી તૈયારી, સંતો થાર બાર થઈ ગયો, તો આપણા હરિભક્તો બધા આવ્યા હતા, અને થોડી વાર થઈ અને 2 ક્રિશ્ચનો આવ્યા, આમ બે શૂટેડ બુટેડ વ્યવસ્થિત બધા થઈને, અને આમ બારણું ઠોક્યું એટલે આ જેપી બહાર આવ્યા અને કહે કે ભાઈ પધારો, વેલકમ. તો કે અમે આ ફલાણા ચર્ચમાંથી આવીએ છીએ અને થોડીક આ ધર્મની વાત કરવાની ઈચ્છા છે તો સમય આપશો? કે ભાઈ અમારે ત્યાં બધા ગેસ્ટ બહુ આવ્યા છે ને, અત્યારે ગેસ્ટ આવ્યા હોય તો થોડીક વધારે આપો ને, અમે ગેસ્ટને વાત કરીએ. ઉથારી ના, પણ કે અમારા જે ગેસ્ટ આવ્યા છે ધર્મની જ વાત કરવાયા છે. હા, તો અમે ડિસ્ટર્બ નહીં કરીએ, તો અમે ડિસ્ટર્બ નહીં કરીએ, અને વી વિલ કમ ટુમોરો. ઉથારીનો પાછો બીજો ઊભો જ રહે. આવજો, આવો સર્વે કરજો. તો એ ગ્રહસ્થો જ છે કે નહીં, તો ટાઈમ કાઢે છે. ચલો, હું તમને એવું નથી કહેતો કે તમે જુદો ટાઈમ કાઢીને જાઓ, પણ તમારો વ્યવસાય કરતાં કરતાં થઈ શકે, સંશોધન કરો, પૂછો. અમારા ડૉક્ટર ભુવા છે ભાવનગરમાં, કેટલાક ઓળખતા છે. ડૉક્ટર ભુવાએ પ્રોજેક્ટ બનાવ્યો કે મારે આ મેસેજ આપવો છે મારી શક્તિ પ્રમાણે. એને બહાર પેલું વિઝિટિંગ રૂમ હોય ને, બધા દર્દી બેઠા, દર્દીના સગા, ત્યાં બધા બીજા પુસ્તકો રાખ્યા હોય, એમાં આપણા બધા રાખ્યા છે, વ્યસન મુક્તિના પુસ્તકો રાખ્યા છે. પછી દર્દી અંદર આવે, પછી એને કહે તમારે કંઈ વ્યસન, બધું પતી જાય બધું, પછી પૂછે તમારે કંઈ વ્યસન છે? તો કે છે. કંઈ છોડવાની ઈચ્છા કરી? લાંબો સમય નથી. કે હા છે, તો આ ફોર્મ લો. અત્યાર સુધીમાં એણે લગભગ 500થી વધારે ફોર્મ ભરાયા છે, અને એનો માણસ છે એ એને પાછો 3 મહિના સુધી ફોલોઅપ કરે છે, અને પછી એ બધો રેકોર્ડ અટલા દ્રામર દર્શન સ્વામીને મોકલે છે. આ માણસ કામ કરે છે, જો ટાઈમ કાઢ્યો પ્રચારનો. કહેવાની વાત શું છે કે આપણે બધું આ કરવાનું છે, તો આ મંદિર બંધાશે, અને બંધાયા પછી જોરદાર ચાલશે. એ રીતે જે બધા મંદિરો બીજા બંધાઈ ગયેલા છે, જેક્સનમાં બંધાઈ ગયું છે, કોર્પસ ક્રિસ્ટીમાં બંધાઈ ગયું છે, ઓસ્ટિનમાં બંધાવવાનું છે, બીજે ક્યાં છે, ડલાસમાં છે, એ આગળ વધશે, નહીં તો એમને આઈડિયલ પડી રહેશે. રવિવારે તો તમે ભેગા થશો, એવું થોડું કરવાનું છે. રવિવારે આવવા જોઈએ વધારે, અને આવે વ્યવસ્થિત થવા જોઈએ. આ બધું કરવાનું તો કોણ કરશે? આ સંતો કરશે? તો કેટલું કરશે, કેટલું તમે લોકો રહેવાના? પણ તમે બધા જાગો. એટલે પહેલું તો આપણે વ્યવસ્થિત થાવ, આપણા જેટલા યોગમાં છે વિચારો, થોડુંક વિચારશો ને તો રસ્તો નીકળશે. બધું કંઈ એકદમ શરૂ નથી થતું. તમે એમ કહો કે એક દાડો ભ્રમરૂપ થઈ જાય, એક દાડે પૂજા કરતો છે એવું ના થાય, પણ થોડે થોડે થોડે મથ્યારો ને તો કંઈક તો થાય જ, આ થયું જ છે. હમણાં હું અહીંયા આવ્યો ને, તો 2-4 જણા મને મળ્યા, વાત કરે, બધા ધીરુભાઈની વાત કરે કે ધીરુભાઈ અમારે ત્યાં આવતો. મને 3 જણા મળી ગયા, કયા પેલા આર્કેન્સન કે ક્યાં જતા, એ બધા મને મળ્યા. મને કહે કે ધીરુભાઈ આવતા ને અમને થયું. પછી પેલા મળ્યા, આ રજનીભાઈ મળ્યા,
તે રજનીભાઈ મને કહે કે મહાત્મા આયા અને મહાત્મા મને મળ્યા અને આ બધું કર્યું, તિલક ચાલક કરતો થઈ ગયા. એ આ મહાત્માનો પ્રતાપ. લ્યો હવે એ મથારિયા તો થયું ને, એકને થયું બીજાને થયું, તો બીજાને ત્રીજાને કરે. આ નેતા બધા નવા જ હતા, આ ધીરુ આ રજનીભાઈ તો સાવ નવા હતા, એને ક્યાં સત્સંગ હતો? બીજાને તો જે પેલો પેલો ચંદ્રકાંત છે એ તો છાત્રાલયમાં હતા, તો કશું નહોતું છાત્રાલય. પણ એને થયું તો આ બધું થાય છે, નથી થતું એવું નહીં. એટલે આ કરવાનું છે. અને કેટલાકને તો ટાઈમ મળ્યો તો છે, તો પછી એ ટાઈમ કાઢો, ડિવોટ કરો. જો થઈ ગયા, જો બધું સુધન જાણીને ઓળખો છો, એ માણસ મહિને લાખ રૂપિયાની કમાવાની કેપેસિટી વાળો છે અને એને પગાર હતો જ એટલો, એણે ઓછો લીધો અને મંદિરમાં જોડાયા કે મારા સ્વામી ઇઝ યંગ. આપણી સંસ્થાના મેઇન એકાઉન્ટન્ટ મધુસૂદન જાની યંગ, એનર્જેટિક એન્ડ ઇન્ટેલિજન્ટ, એમાં જોડાઈ ગયા. બે એક વર્ષ આવી રીતે સેવા કરી. એને થયું કે મારી પાસે ભગવાને પૂરતા પૈસા આપ્યા, મારો બંગલો છે, મારો દીકરો છે, મારી શી વધારે જરૂરિયાત છે. એને વિચાર કર્યો અને પછી એણે કહ્યું કે હું ટોટલી ડેડિકેટ. પેલો એને છોડવા તૈયાર નહીં કે તમે બે કલાક આવી જાઓ, કે બે કલાક નહીં, કારણ કે બે કલાક આવે 50,000 પગાર આપવું કહેશ, પણ કંઈક મારે જોઈતો જ નથી. તમે બે કલાકમાં જો તમે કામ કરો ને કોણ ના પડે, તમે કરો. આ એટલો ફેથફુલ માણસ ને સિન્સિયર માણસ બધું છોડીને ટોટલી મંદિરમાં આવી ગયા અને કોઈ અપેક્ષા નહીં. એકવાર ઉપરથી ઓફિસમાંથી ઉતર્યા તે હાથમાં થેલી જેવું પેલું હતું પ્લાસ્ટિકનું, તમે કહું આ શું છે? મેં ટિફિન છે. મેં કહું ટિફિન કેમ રાખો છો? તો કે હું ઘેરથી જમવાનું લાવું છું, મંદિરમાં જમતા જ નથી. એટલે આ જાતનો ભોગ. પેલા બોચાસનમાં છોટા ભાઈ હતા, શાસ્ત્રી મહારાજના વખતથી હમણાં સુધી એણે સેવા કરી, મંદિરમાં કોઈ દિવસ ચા પીધી નથી. હું તમને એમ નથી કહેતો ન પીતા, હું પાછા કોઈ એવો નિયમ નહીં લઈ પાડતા, કોક કહેશે કે નથી પીજો, પણ આવા છે ડિવોટેડ માણસો. એટલે આપણે જે છે ડૉક્ટર ધાનાણી ટોટલ થઈ ગયા 38 વર્ષની ઉંમરે. આજે બોટાદની હોસ્પિટલ ચાલે છે, સ્વામી નિરાતે ઊંઘી જાય છે, એનું કારણ આ છે. આજે બોમ્બેની હોસ્પિટલ આંખની હોસ્પિટલ છે, સ્વામી નિરાતે ઊંઘી જાય છે. કેમ ઊંઘે છે? કે ડૉક્ટર કિરણ દોશીએ જવાબદારી ઉપાડી લીધી. ડૉક્ટર કિરણ દોશી જ્યારથી હોસ્પિટલ મળીને અને ઉદઘાટન થયું ને ત્યાં સુધી, હોસ્પિટલ બંધાઈને બધું થયું ને ત્યાં સુધી ફૂલ ટાઈમ કાઢ્યો છે. એમાં મેઇન ડૉક્ટર કિરણ દોશી, ડૉક્ટર પંચાલ અને અતુલ પરીખ, ત્રણેય સર્જનો, બે સર્જન એક ફિઝિશિયન, બધાએ ટાઈમ કાઢ્યો અને એ રીતે બધું આખું કામ કર્યું. અને અત્યારે કમ્પ્લીટ આખું બધું જે મેનેજમેન્ટ, કિરણ દોશી પોતાના દવાખાનામાં જતા પહેલાં પહેલો હોસ્પિટલમાં જાય છે, ઘાટકો પરથી એનું નજીક છે એટલે એણે જવાબદારી લીધી છે. અતુલ તો ત્યાં કાંદીવલી રહે છે, મલાડ તરફ રહે છે, પણ આ ત્યાં આગળ જાય છે અને પંચાલ અમુક દિવસે ત્યાં. આ બધું સંભાળ્યું છે તો સ્વામી આ બધું કાર્ય કરી શકે છે, આ બધા કામ થાય છે. અત્યારે આ બહેનો માટેની સ્કૂલ થવાની છે અને આ શનુભાઈ સાહેબ એને થોડો પ્રોબ્લેમ છે એટલે તે પેલો ગ્રીન કરે સિટીઝનશીપ માટે રોકાયા છે, પણ છતાં ત્યાં આગળ ડિવોર્સ થઈ ગયા છે. અને પેલો અમિત ત્રિવેદી એ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે. આ આને માટે એણે અત્યારે એની પ્રોફેસરશીપ સિવાયના બધો સમય, આના સિવાય કોઈ એને વિચાર નથી, ટોટલી આ જ વિચાર કરે છે. આની પાછળ તો આ ઊભું થયું છે, કેટલો બધો ટાઈમ એ કાઢે છે, એનું કામ તો છે જ એના ઘરનું, તો પણ આ કાઢે છે. એટલે આ તો મેં તમને 2-3 ગણાય તો બધાએ કાઢ્યા છે, તમે અહીં બધા કાઢો છો. એટલે જેને ટોટલ ડિવોટ થવાય એવું ટોટલ ડિવોટ થઈ જજો. આ ભગવાનનું કામ છે અને કરવાનું છે એટલે. પણ બધાને અનુકૂળ નથી, આપણે જાણીએ છીએ, તો પછી તમારો જેટલો બીજો સમય છે નોકરી સિવાયનો આને માટેનો વિચાર કરો. અને નોકરી કરતાં કરતાં કરો, આને માટે જ આપણે જન્મ્યા છીએ. વી આર બોર્ન ફોર ધીસ એન્ડ ધીસ ઓનલી એન્ડ નથિંગ એલ્સ. આ રીતે જો કરશો તો સમય નીકળશે અને જે કંઈ થોડો

નિયમ ધર્મ પર એનો પર રાજી, ના પર એનો પર રાજી, ખબર જ ના પડે બરાબર કે નહીં. ગમે એવો ગોટા વાળતો હોય પણ તો બાપાના આશીર્વાદ લઈ જાય. થાપો યોગ્યા તો ડબલ થાપો આપે એવા ગોટા વાળા તો ખરું હોય. અંદરનો મામલો છે, રાજી પણ અંદરનો અને રાજી કારણ સાધન પણ અંદર જ છે. મલિન વાસના ક્યાં છે? મલિન વાસના ક્યાં છે? બહાર દેખાય. બ્રહ્માંડ સાંઈ કીર્તન ગાયું કે મહી કામ ક્રોધ મદ મોહ ઘટા, અંદર કારા વાદરા, ચોમાસામાં કારા વાદરા આવે ને ઘનઘોર, જેને કે એમ અંદર કામ ક્રોધ મદ મોહની ઘટા છે. આમ હા ઉપરથી દેખ, લંગોટી પહેરી બેઠો હોય જંગલમાં, આપણે લાગે ઓહો શું ત્યાગી, શું ત્યાગી, આશીર્વાદ લઈ લેવા જેવા છે. અંદરથી એક બિલાડો મોકલે ને બહાર ગોટાળો અંતર જતો રહે, કામકાજ ધમાલ મચે ને અંદર હંતઈ જાય. પાછો ટોપલામાં સાફ હોય ને મદારી જોઈ, ટોપલામાં સાફ હોય પછી ખોલે ને પછી ખેલ કરાવે મદારી, એમ પછી ખેલ પૂરો થાય ટોપલો બંધ કરી દે. એમ અંદર કામ ક્રોધ મોહ એની ખટા છે, અંદર અંદર જતું રહે, તો ખેલ કરીને અંદર જતો રહે. આવું છે તો બ્રહ્માંડ સાંઈ બધા એના અનુભવ થયો મહારાજનો. એ લોકો આ સમજી શકે બિયાન શું સમજ પડે, એટલે મહારાજ આ વાત કરે કે મોટા રાજી ક્યારે થાય. ઉપરનો રાજી પણ જુદો, અંદરનો જુદો. ઉપરનો રાજી રાજી પણ ઘણો સારો છે, એ ખેલ નથી. ઉપરનો રાજી પહેલાં તો આવા પુરુષનો જોગ જ ક્યાંથી થાય? રાજી કરવાની વાત તો પછી, ભેટો જ ક્યાંથી થાય? આપણે બહુ એમાં પડ્યા છે ને એટલે ખબર નથી પડતી. દુકાળ હોય એને પૂછો તમે, હા કેટલા બિચારા સાધન કરે તો પત્તો પડતો નથી. અને કોઈ આમ મળે તો પ્રતીતિ આવતી નથી, તકલીફ આ છે. આપણને બે વાત બની ગઈ છે, એવા પુરુષો મળ્યા છે ને પ્રતીતિ પણ આવી ગઈ છે. કેટલી ઊંચાઈ જઈને બેઠા છે, પણ બધા ઊંચાઈ બેઠા હોય તો ગડબડ ત્યાં થાય. બધા નીચે તમે ઉપર હો ને તો દેખાય, ખુશ થાય. એમ તમે નીચે તમે ઉપર બેઠા છે ને ખુશ થાય. હા બરાબર છે, અમે ત્યાં આવી જઈએ બધા સરખા હોય તો પછી. એટલે અહીંયા બધા ભાગ્યશાળી છે, બધા ઊંચ કોટીના છે એટલે ખબર પડતી નથી. બહારના હોય ને આવા ગોટા વાળતા હોય ને એના યોગમાં હોય તો ખબર પડે. તો આપણે કહે નાના બાળકો, એક નાનો બાળક મારો પત્ર લખ્યો હતો, એ કે એને ક્લાસમાં 90% પહેલો નંબર આવ્યો. મુંબઈનો બાળક હતો. પછી કે સાહેબ પ્રાર્થના કરજો બાપાને મને માન ના આવે. હું વાત કરે, મોટા સંન્યાસી હોય ને મહામંડળ એને ખબર ના પડે માનની, આને માનની ખબર પડે. હજુ 10 વર્ષનો છે. કેવું કહે, એટલે આપણું સ્ટેન્ડર્ડ બહુ ઊંચું છે. આવાને ઓર્ડિનરી મળે જ નહીં,
વેલા પર રાષ્ટ્રપતિ આવ્યા હતા અક્ષરધામમાં, ગાંધી દિલ્હી, એ સાથે જે હતા ને એ આઈએએસ ઓફિસરો, ઓર્ડનરી નહોતા, પાછળ ઊભા રહેતા હતા, ખાલી આમ ઊભા રહે. આખા બે કલાકમાં કાંઈ એક આટલું કામ પડે એક એક જ વખત, તો આમ કંઈ કાન ધન. આ પેલા પાછળ છે આપણા જેવા સિક્યોરિટી બનાવી દે, નહીં આઈએએસ ઓફિસરો બધા ઓર્ડનરી નહીં. તે મારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપે બધા ઓર્ડનરી હઈશું, એમની આગળ ઓર્ડનરી. કીર્તન બોલો છે ને, સ્વામીના તો બાળક અમે જગના છીએ રાજા, અહીંયા તો બાળક એમના. અરે મોટાટા ભલ ભલા બાળક જેવા થઈ જાય છે. ભલા આપણે ધીરુભાઈ અંબાણી હા, કેટલું જબરજસ્ત બધું એમનું વિસ્તાર ને બધું. બાપા ત્યાં ગયા તો મુંબઈ, એમને ત્યાં ભદ્રામને. સ્વામી બાપા કે ઉપર બેઠો છે, ના જ પડે કા બીજા વાલા ભાઈ, તમે તમે તો ઉપર બેઠો, ના બને જ નહીં. કહેવાનું શું કે જગના છીએ રાજા, સ્વામીના તો બાળક અમે જગના છીએ રાજા. પણ જો એવું સામર્થ દેખાડે ને, આપણે ગાંડા થઈ જઈએ, છકી જઈએ. એટલે ઢીલા મૂકે, દેશકાળ મૂકે, રોગ મૂકે, ઊંચું ઊંચું ના કરે, ગાંઠે નહીં એ તમને. હા, સ્વામી કોણ, કોણ સહેજાનંદ, કોણ બોલ્યો તો, કોણ સહેજાનંદ, કોણ બોલ્યું તું, શેખજી લખડી આપી હતી ને, તો આ સિંધનો જ હતો. મહારાજને મળ્યા ને મૂકશું હતો, ત્યાં કઈ જન્મી પડ્યો, લેન્ડિંગ દૂર થઈ ગયું, ભેગા થઈ ગયા મહારાજને. અને મહારાજને મારે જાઓ તમે સત્સંગ કરો સિંધમાં. મહારાજ મને કંઈ આવડે નહીં, શું સત્સંગ કર. મેં કહેલો આ લાકડી આપું છું, એક બાજુ લીલી ચીથરી બાંધી આપી, એક લાલ બાંધી આપી. લાલ અડાડો ને સમાધિમાં જશે, જેને અડાડશે ભલે દારાસિંહ હોય, પણ અડાડ્યું સમાધિ, એના લીલી અડાડશો સમાધિ પાછો આવશે. ઓહો, તો મહારાજ આખું સિંધ રંગી નાખું ઉપડ્યા. મહારાજ આમ ફરતા હતા ગામડે, ઓલા આમ ફરતા ફર્યા ગામડે, સિંધ ગયો જ નહીં, ત્યાં જ ભગવાન થઈ પડ્યો. આવું છે બધું, આપણને સાપે ને આવું જ થઈએ. છ ગામમાં જ હલો એ ભગવાન થઈ જઈએ. આમ ગયા એક ગામમાં ભેગા થયા લોકો દોડીને, મહારાજ મહારાજ, બોલો શેખજી તો બહુ ચમત્કાર, ભગવાન થઈ ગયો છે. મહારાજ મેને સિંધ મોકલ્યા હતા, અહીં શું હતા મહારાજ, જાઓ બોલાવો. બોલાવા ગયા, કોણ સહેજાનંદ, કોણ સહેજાનંદ. લો બોલા, કે મહારાજ તો આવું બોલે છે, આમ કરી વાત, લાકડી બુઠ્ઠી થઈ ગઈ. તો સમાધિમાં જાય નહીં એ તો બરાબર છે, પણ ગયેલા પાછા ના આવે, એ તો બે ફ્યુઝ થઈ ગયું ને, આખી લાકડી ફ્યુઝ થઈ ગઈ. એટલે પેલા સગાવાલા આવ્યા, જગાડ જગાડ કરે, કઈ થાય નહીં. દોડતો, મહારાજ મહારાજ ક્ષમા કરો, ઘાસનું તણું લે. મારે કેમ બોલતો હતો ને, કોણ સહેજા હતો. એટલે આવી દશા છે. એટલે આવા બધા સમર છે આપણે બધા,
સ્ટે છે, સ્ટે તમારો પર, મારા બધા ઉપર. સ્ટે ઉઠે એટલી વાર, સ્ટે ઉઠે એમ નથી, પાત્રતા તો સ્ટે ઉઠે. જાઓ, એમને તો અંતરે બનાવવા છે, ઐશ્વર આપવું જ છે. જો યોગી આપણ પ્રસંગ એમ આ વખતેની ભાવના પ્રતિષ્ઠમ બતાવે. સ્વામી વરસાદ પડેલો ને બોર તળાવ આખું ખાલી થઈ ગયેલું અને લોકો ભાવનગર ખાલી કરવાની તૈયારીમાં, પાણી જ નહીં શું કરે. તે વખતે યોગી આપણ પધરામણીથી ભાવનગરમાં અને ઓલા મ્યુનિસિપાલના બધા એ બધા ખુશ થઈ ગયા. બાપ પાસે આવ્યા, બાપાને કહ્યું કે આવી સ્થિતિ છે. બાપા કે હાલો, ભોર તલાવ આવ્યા હતા. બાપાએ કહ્યું આમ ફૂલ નાખ્યું, ઓલા લેવલ હોય છે ને, એક ફૂટ બે ફૂટ ચાર ફૂટ લખે છે ને, ઓલા એ ફૂલ જ્યાં અડ્યું ને આ લોકો માર્ક કર્યું. વરસાદ 10-12 ઇંચ વરસાદ પડ્યો અને ત્યાંથી પાણી પહોંચી ગયા. જો આ લોકો છે ને મહાસંયમી, ઓલું સંયમ તો બરાબર છે, ઐશ્વર્યનો સંયમ. ઓલું સંયમ આપે દેહ ઇન્દ્રિયોનો સંયમ તો છે, મનનો સંયમ, ઐશ્વર્યનો સંયમ યોગી આપણ પ્રમુખ વાપરતા જ નથી. એ આ વખતે ખ્યાલ આવે, સ્વાઈ કયું આમ કર્યું ને આખી રાત 10-12 મિનિટ સવારે તો ત્યાં સુધી પહોંચી ગયો. કેવું છે આપણે સંતો છે ને, પ્રમુખ સાહેબ કહે બાપા વરસાદ પાડો ને, અરે હરિભક્તો દુઃખી થાય છે. વચ્ચે ઓલા કેટલ કેમ વખતે બબે 3-3 વર્ષ સુધી વરસાદ ખેંચાયો, સાહેબ ધૂન કરો આ કરો. એટલે આવા સંતો તમે જ, મને ખબર નહીં કહેવાય નહીં કે સાહેબ તમે વૈષ્ણવ, અમને આ ઈશ્વર આપો ને અમે વાપરીએ. હું કેમ દાબી રાખ્યું છે, અમને આપો ને એક થોડુંક આપી દો ને બસ, પછી તમે જે કરવું કરો. આપણે આવડે નહીં ઊંધું છતું કરી નાખીએ, જ્યાં પાડવણતા ના પડે ના પાડવાની જગ્યા પાડી નાખીએ આપણે. આપણે જેના સાથે હેત હોય જા, જેની સાથે આમ ફૂંકા કાઢી નાખે હોય એ જતું રહ્યું. બ્રહ્માંડ સિંહ મહારાજે કહ્યું ને, બ્રહ્માંડ આજે બ્રહ્માંડ ચલાવો તમે. ઓહો મહારાજ બહુ સરસ. રાત્રે મારે કઈ એકાઉન્ટ માંગ્યું બ્રહ્માંડ મહારાજ, 4 જણને ખાવા નથી આપ્યું. કેમ કસાઈ વેળા મારે કે ના ચાલે, બધાને આપવું જ પડે. અને ઓલું ભાઈ ફરી એનું એકાઉન્ટ જુદું લેવાય, આવી રીતે ના ચલાય. લાવો ચાવી પાછી લાવો. બ્રહ્માંડ સાહેબ પણ પાછી ચાવી પાછી લઈ લીધી. બ્રહ્માએ કીર્તન મનાવ્યું, આસમાન ચડી જાવે, મુવા કોઈ બેઠા કરે, તોય માયા ગુલામ. હવે એમને પોતે લખ્યું છે, પણ તોય જ્યારે વારો આવે ને ત્યાં તકલીફ પડી ગઈ. સ્વભાવ પ્રમાણે બધું થઈ જાય. એટલે એમને તો બધું આપવું છે પાત્ર, પણ આપણે હરખારી એવા નથી. પાત્ર લાવવા માટે આ બધા હશે. સવારે બધા તમે લોકો આસન, અરે પ્રાણ કરતા હોય ને, મને ચશ્મા મૂકવા હતા, સરસ એવું કરવું જ જોઈએ. સમય નથી એવું નથી, હા આળસ, આમાં આળસ નડે છે. કોણ આવે ને કોણ કરે, બધું ચાલે છે, કાંઈ વાંધો નથી આવતો. આવશે ત્યારે જોઈ લઈશું, દવા ખાઈ લઈશું. લો દવા ખાવાની વાત જ નથી, દવા ખાવાનો વારો જ ના કરો. એટલે સરસ પ્રોગ્રામ છે તમને. યોગી આપા અમને કહેતા હતા ને અક્ષરભુના આસન કરણ બધી વાત કરતા, યોગી આપા હું હજુ કરું છું રોજ સવારે.
25-30 મિનિટ સારું રહે. હલનચલન આવે આપણું થયું નથી. પહેલાં તો આપણા ગઈડિયા ખેતરે જાય, રોજ 2-3 માઇલ તો એમને અમથામથા ચાલી નાખે. આજે આપણે કોઈ જરાય કષ્ટ નથી શરીરને, એને કરવું તો પડે, એનો ખોરાક આપવો પડે ને, હલનચલન કરવું પડે. તો આ બધું યા કેટલા ચાલશે, લાભ લઈ લેવાનો ઘડે પછી ચાલુ રાખવું. 21 તારીખ સુધી નહીં, પછી પણ ચાલુ રાખવું. એટલે આવી બધી આ જેમ એક્સરસાઇઝ છે, આ એક્સરસાઇઝ છે. હા, ભલું ખાવું પીવું તો સંયમ રાખો છો, એમાં ભક્તિ છે, બીજું કાંઈ જોઈએ જ નહીં. ભગવાનની પ્રસન્ન બી આમ પડતા જ નહીં. સ્વામીની વાત નહીં, ભલા થઈને કોઈ ઈશ્વરે ઈચ્છોમાં ઈચ્છા જ ના રાખો, પછી પ્રશ્ન જ ક્યાં છે આગે. હવે તો ભૂલામણી છે, ભૂલ ભૂલામણી આવે છે ને, ઓલા રમત ની ઓલા, એકવાર ઘૂસ્યો નીકળે જ નહીં પાછો, એવું થાય. આ બધું ભૂલ ભૂલામણી માર્ગે. સ્વામી કેન, સ્વામી જે કર્યું છે, યોગી અપન પ્રમુખ સાંઈ, એ રસ્તે ચાલ્યા જાઓ. ભૂલ ભૂલાવીને છે જ નહીં. બાકી જરાક મનનું ધાર્યું કર્યું ને, ગૂંચવાડો. હા, અનંત જન્મથી તો કરતા ગૂંચાયેલા જ છીએ. સ્વાઈની વાતમાં નહીં લખ્યું કે 100 કરોડ મણ રૂની આટી ગૂંચાઈ ગઈ હોય, કઈ તે ઉકેલો. આપણે એટલા ગૂંચાયેલા છીએ, પતંગ ઉડાડો નહી. હા, અમે ઉડાડીએ ઉડાડ પતંગ નહી. સારું કહેવાય, કોણ ઉડાડે પતંગ. હા, ધારો ઘૂંચાઈ ગયો, દોરી છે ને આમ, નહીં આપણે જવા, ઘૂંચાઈ ગઈ તો જવા દો, ત્યાં જ દોરો પાય, ત્યાંથી જ કટ થઈ જાય પતંગ. એક ગાંઠ પણ ના હોવી જોઈએ, ઘૂંચડો તો ક્યાંથી ચાલે. હવે ધારો ઘૂંચાઈ ગયો, એક જ તોલા છે દોરી, તો ઉકેલવા રહો, બીજી ઉત્તરાયણ આવી જાય, ઉકેલવા રહો તો તો ગઠ્ઠો તોડીને ગાંઠ મારીને જવા જ દેવી પડે. ગઠ્ઠો ઉકેલવા ના રહેવાય, આમાં કંઠી ઘૂંચી જશે તો બાજુ મૂકી દેવી પડે. હવે તો સાવ ઉકેલે નહીં, હવે જેમ તેમ વધારે વધારે ઘૂંચાય. હવે એક જ તોલા દોરો ઘૂંચાયેલો હેરાન કહી નાખે, તો એક મણ દોરો ઘૂંચાયેલો હોય તો, 100 મણ દોરો ઘૂંચાયો તો આખી દુનિયા ઘૂંચાઈએ અંદર, ખુલે નહીં. 1000 મણ દોરો, 1 લાખ મણ દોરો ઘૂંચાયો હોય તો આખું આ ભરેલું ઘૂંચાયેલું બધું, 1 કરોડ મણ, 100 કરોડ મણ દોરો ઘૂંચાયેલો હોય ક્યારે ઉકેલે, કોણ ઉકેલે. સ્વામીની વાતમાં છે, આ સ્વામી ચિત્ર બતાવે છે, આપણો અંતરનું ચિત્ર દોરી આપ્યું.

શું કરું? બીજા ચાર હાથી લાવવા પડ્યા, ચાર મનોચિકિત્સક મંડ્યાની પાસે. બહુ ફેમસ હતો, બહુ સારો હતો, એને પાછો હરખો કરવાની બહુ જરૂર હતી. બહુ કી માણસ હતો, એટલે બહુ મહત્વની પોસ્ટ હતી એની. પછી એ લોકો ચાર જણે કહ્યું કે કારણ શું છે, તો જોયું કે બેલેન્સનું ગયા માઇન્ડ એન્ડ બોડીનું. એટલે પછી એ લોકો કહ્યું કે ખાડો કે કેમ બોલવા નહીં મંડી પડે, કેટલું તો કે 10 4 5 કેમ બોલવા નહીં, ખોદું બધી માટી બહાર કાઢે, કેમ બોલવા નહીં, પાછી પૂરી દે, કેમ બોલવા નહીં, કઢાઈ પુરાય કઢાઈ પુરાય 8 10 વખત કર્યું ને હરખું થઈ ગયું. પણ કહેવાનું શું કે તમે જેની પાસે જાઓ એ જ ઘૂંચાયેલો છે. કોણ ઉકેલ આવી દે? આપણે સુપર ઉપર ચોટ્યું બધું થાય છે, કરે છે, પણ જે આટલી જ જરૂર છે આપણે એક જ પળ ખોદીએ છીએ, આપણે વધારે નહીં, તો એટલામાં એટલામાં બધું થાય છે. હજુ ઊંડા જાઓ તો ખબર પડે બધું, એટલો ઘૂંચવાળો છે ને. તો જો આપણે આ મળ્યા છે ગુજવાળો ઉકેલા, આ 100 કરોડમાં હોય ભલે હોય, આમ ઉકેલી દેશે આમ ચપટીમાં, એ વાત છે. પણ એ કેમ કરવાનું? મન ધાર્યું કે તો વધારે ગુચાશો, 100 કરોડમાં છે ને તો 1 કરોડમાં વધારે જોડી દો. હા, એ કેસે એમ કરશું તો આ મોકલી જશે. હવે કેમ કરે એમાં પણ શંકા બહુ જાય, આ પૂજા કરો આ ગૂંચાળ ઉકલી જશે, કરી તો જુઓ પૂજા. આપણે કહીએ તો આખું સારું કચરો જ છે, વ્યવસ્થિત પૂજા કરી તો જુઓ, ખબર પડે કેમ થાય છે. એ તો શિવલાલ શેઠ કરતા, જે એમની પૂજામાં મહારાજ આવતા સાક્ષાત, શિવલાલ શેઠને ના દેખાય, એ તો અંતરમાં જ જોતા, બીજા બધાને દેખાય. મોટા સંતો આવતા, શિવલાલ શેઠ ગ્રહસ્થ નગર શેઠ, એની પૂજામાં સંતો આવે ને બેસતા. એકવાર સંતો અડધી પૂજામાંથી ઉપડ્યા, શિવલાલ શેઠ હા સંતો જો પૂજા બાકી છે, સંતો કે તારું ડાચું જોવા નથી આવતા, તું પૂજા કરે છે એટલે સામે મહારાજ બેઠેલા હોય છે, એમના દર્શને આવીએ છે, આજે મહારાજ જતા રહે એટલે અમે જઈએ છીએ. શિવલાલ હા આજે એક થોડોક સંકલ્પ થઈ ગયો વ્યવહારનો, મહારાજ જતા રહ્યા, બાકી 3 3 કલાક પૂજા ધ્યાન ધરે ને શિવલાલ શેઠ, તાકાત નહીં કોઈની, મનની તાકાત નહીં, બીજું તો શું વાત, અરે મનજી કાંઈ ના કરી શકે, કાનપડી પકડી મરોઈને બેઠા હોય ચ્યાં કે ચૂ ના કરી શકે, સીધા ભગવાનમાં ધ્યાન. બાપુજી કહે તારા જો ધ્યાન શીખવાડ ને. શિવલાલ શેઠ કહે બાપુજી તમે શીખા જેવું નથી, તમારું કરો બરાબર છે. હે કે મને આવું કેવું, મેં જાણ્યો ને તું મને આવું કહે છે, મારો દીકરો થયું મને કહે છે, હવે આમાં દીકરો બાપ ચાલે, એ પેલું સરાવર છે. જો પ્રહલાદજીને ક્યાં એનું બાપ, બાપ દીકરાને કેમ પ્રશ્ન છે, હવે કેટલાય હોય છે, દીકરો જોરદાર હોય તો બાપમાં ઠેકું જ ના હોય, બાપ દાર દીકરામ ઠેકાણ, એવું કંઈ છે જ નહીં, આ વસ્તુ આખી જુદી જ છે. એટલે આવું બોલ્યા શિવલાલ, સારું બેહો લો શીખો શીખવાડું, બેહી ગયા. શિવલાલ શેર કે બાપુજી આખું બોટાદ શહેર બળી ગયું. હે એ શું બોલ્યો, ધ્યાનને ને બોટાદ શહેર બળી ગયું શું લેવા દેવા. શિવલાલ કે બાપુ કહું એમ કરો, સારું ચાલ બળી ગયું આખું બોટાદ.

0: બોટાદબરી ચાલ આગળ ચાલ. તો કે આપણું ઘર તો વચ્ચે છે બોટાદમાં, તો આપણું ઘર રહેવું કે બરી ગયું? ઊભા થયા સિવાય તવન તારી પાસે રાખ, ચાલતા થયા. આ બધી ગડબડ શું છે? શિવલાલ શેઠ એવા જબરજસ્ત હતા, ધ્યાન કરો બેસે ને બધું બારી નાખે સાખ્યો તું, રાખનો ઢગલો એના ઉપર બેસીને પછી પૂજા કરે. કોઈ તો રહ્યું શું, મન જાય ક્યાં? ઘર બાર કુટુંબ બધું બારી કરીને પૂજા વખતે બસ આટલું જ, આ કલાક મારે બીજું કોઈ કામ નથી, એ આ એક જ કામ છે, આનાથી બીજું કોઈ કામ જ નથી રહ્યું મારે. એ રીતે શિવલાલ શેઠ બેસતા, ત્યારે થાય પૂજા. આ તો પૂજા પહેલાં જ 15 લિસ્ટનું હોય કામ, પછી પૂજામાં બે પાંચ ઉમેરાય લિસ્ટમાં, તો તેને શાંતિ રહે થોડી. બીજી જે જે બાકી દોડીને આવે લિસ્ટમાં ઉમેરો થાય, એમ ના થાય તો એ સ્વામી બાપા કરી શકે, આપણી તાકાત નહીં. સ્વામી જોયા તમે પૂજામાં આવતા ને સાથે એકદમ ફટ ચોટી જાય, એકદમ જોવાય ને કોણ આવ્યું, કોને કેટલા માણસ, કાંઈ નહીં આમ એકદમ. તો જોજો ઓલો પ્રસાદ પેલું કરે ને એકદમ એમાં જ ધ્યાન હોય, એક એક ક્રિયામાં, પૂજા એમની એક ક્રિયામાં તે વખતે બિલકુલ મન, કારણ કોઈ વાત કરે ને પણ તો ચિત્ત ત્યાં હોય. હા એ વાત જુદી, એમની કોપી ના કરવી આપણે, આપણે આ રીતે કરવું, શિવલાલ શેઠે કર્યું તે કરવું પડે આપણે. હા એ બધું સાંખ્ય કરી નાખવું, બારી નાખવું, કારણ છે જ ખરું તો એ જ છે, અંદરથી બારવાનું છે. બહાર શું બારવાનું છે, બહાર તો બરેલું છે, અંદરથી બારવાનું છે. બહાર બરી ગયું, અંદર ના બર્યું ને તો એ કોઈ અર્થ નહીં. અને બહાર બધું ઊભું હોય ને અંદર બરી ગયું, પતી ગયું. જો મહારાજે ગુણાતન સાહેબને કહ્યું કે તમે ઘરના બધા માણસો એને બારી કહી ના હો પછી સાધુ બનાવીએ, ઉપડ્યા. મુક્તાન કે મહારાજ ખરેખર તો બારી ના આવશે, એમને કાંઈ નહીં નડે. મહારાજ પાછા બોલાયા, દીક્ષા આપી. ભાઈ ગુણાતન સાહેબ શું બોલ્યા, મારે અંદરથી બધું બારી જ નાખ્યું હતું, તમે આજ્ઞા કરો એટલે બહાર જ બારવા જતો હતો. હજુ કેવું એમને, અત્યારે આપણે છીએ બરાબર, તમારી ઘરની જ બાજુનું ઘર સરગ્યું, તમે કંઈ થાય આપણે? એટલું તો ના થાય એમ ગુણાવે એવું જ માનતા હતા. અંદર બારી કંઈ પણ બહારનું પણ એ રીતે માનતા હતા, મારું કંઈ છે જ નહીં, અંદર બરી ગયું પછી બહારનું કંઈ રહેતું જ નથી, પોતા પણ અંદર છે ને એ જ બધું બહાર ઊભું કરે છે બધું. હા જનક રાજા નતા, આખી મિથિલાના, કે મારું કંઈ બરતું જ નથી, છે જ નહીં મારું તો યાર પૂજા વખતે આટલું, પૂજા સમય આવું કરવું જોઈએ, આટલું અડધો પોણો કલાક પહેલાં પહેલું મારે બીજું કોઈ કામ નથી આ સિવાય, ધ્રળ રીતે ધ્રળ, એક દિવસે નહીં થાય પણ આ રીતે પ્રેક્ટિસ કરો રોજ. આ રીતે બધું બારી કઈ પછી પછી જે નીકળાશે જ નહીં બહાર તમને પૂજામાંથી. હા તો કહે તો નીકળી જાય, આપણે તો સુરવીર છીએ, એના માટે બહુ તૈયારી જોઈએ નીકળાયની. અંદર જતા નહીં નીકળવાની વાત જ ક્યાં છે, હોલમાં જઈએ તો બહાર નીકળવાની વાત છે ને. પણ આ રીતે કરવું જોઈએ બધું, એટલે આપણે આમાં ધ્યાન આપો, બીજી ઈચ્છા ના રાખો, આમ ઐશ્વર્ય પામવા માટે નામ ને તે કાંઈ નહીં, દાસના દાસ થવાની ઈચ્છા રાખો. એ અમને બતાવી આપ્યું જે બધું કહે એ જ કરો, એમાં 90% માર્ક લાવો. આજે પૂજા છે, કથાર થાય, સેવા છે, હરિભક્ત સમસુરુદભાઈ એમાં નેવું એમાં જ કરવાનું છે. એ ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. બધું ભૂલામણી છે, ભલે આપણા મનમાં રહે આમ કોઈ નામ થઈ જાય ને આમ કોઈ, એ બધું ખોટું છે. આ લોકો એકદમ સરળ આમ હાથમાં આપી દે છે તૈયાર, એટલે કરવાની વાત છે. તો જો અહીંયા મહારાજ વાત કરે છે, મલિનવાસને ના રીતે રાજી થાય આ કરો, ઓલું બધું ધ્યાન ને જંગલમાં જઈને સમય, એ બધું કાંઈ નહીં, બધું આ કરો ને, મલિન વાસના ટાળો. બહાર તો આપણે નાહી ધોઈએ છે સાફ કરીને, અંદરનું. સ્વામિનારાયણ હરે સંવત 1889 ના આર્થિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, ગઈકાલે શું હતું ખ્યાલ છે તમે? બાયર મેલ જતી રહે, કેળાને ખબર જ ના હોય એકાદશી છે, ક્યારે ગઈ ક્યારે આવું છે, એટલે લખવું પડે. લોકો ઠાકોરજી આર મૂકે છે ને, આવતીકાલે એકાદશી છે, આજે એકાદશી છે, એ જતી રહે બાયર મેલ. સ્વામિનારાયણ હરે સંવત 1889 કાર્તિક સુધી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખચના દરબારમાં દક્ષિણાય દ્વાર ઓળાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને શે ગુલ્લાવદીના ધોરાને પીરા પુષ્પના હાર વિરાજમાન હતા અને પાગમાં બે કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ચંદનના વાઘા કલા સારા થયા બધે. હવે તો એ તો પહેલા છે ને, પહેલા એવો ટાઈમે નહીં, એકલો પૂજારી હોય કેટલું કરે, એટલે આમ થોડાક છાતી ઉપર થાપી દે. હા, પછી ઉપર પેલી આ પટ્ટી આવે છે ને, એટલી બે ચાર લગાવી દે. બસ ભાવદાસ સંતો જાજા થયા, ભક્તિવાળા થયા, બાપાનો રાહીપો લેવાવાળા થયા, એટલે બધું સરસ ભક્તિપૂર્વક કરે, બધું પોતાની કળા પોતાની આવડત બધું દાખવે. બધે આપણે બધા મંદિરમાં સરસ થાય વાઘા. પછી શ્રીજીમાં જે મુક્તાન સ્વાઈને પ્રશ્ન પૂછ્યો, જે કોને પૂછે છે, કેવો પ્રશ્ન જોજો. તમારે ક્રોધ થાય છે તસ્ય નિમિત્તે થાય છે. આ મુક્તાની સત્સંગની માં કહેવાય. કોઈ દિવસ ગુસ્સો નહીં. એમને મહારાજ પૂછે છે તો આપણી તો વાત જ ક્યાં રહી. મહારાજે કહ્યું, મુક્તાન સાહેબ પૂછ્યું, તમારી વિશિષ્ટતા શું? મુક્તાન કે મારે કોઈ માર માર કરતો આવતો ને મને જો ને શાંત પડી જાય. મેં કહ્યું એ વિચારવું પડશે, એમને માની ના લો. બીજા બધા પોતાની વિશિષ્ટતા કહી મહારાજ માની લીધું. ગોપાલ સાહેબ કહ્યું કે અનંત કોઈ બ્રહ્માંડમાં તમારું ધાર્યું થાય છે, પણ એકવાર હું ધારું તો મારું ધાર્યું થાય. કે બરાબર છે. નિત્યાનસન પૂછ્યું, કાકા હિન્દુસ્તાન કોઈ મને જીતી ના શકે શાસ્ત્રાર્થમાં. 11 વર્ષની ઉંમર તો બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધેલો. 11 વર્ષની ઉંમરે કેટલા વર્ષ થયા? 8 અને કેટલા અગિયાર વાળો કોઈ છે? જો આટલી આટલા નાના નિત્યાન સમય તો બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી દીધા, બધા શાસ્ત્રોનો. જો કેવું કહે, એટલે મહારાજ આગળ બધા પોતપોતાની વિશિષ્ટતાની વાત કરતા હતા. ત્યાં મુક્તાંશે આ કહ્યું કે મારે મને ગુસ્સો ચડે જ નહીં. સામો ગમે ગુસ્સે ભરાયેલો હોય ને તો ઠંડો થઈ જાય તો મને ક્યાંય ગુસ્સો થાય. તો મહારાજ એમને પૂછે છે કે તમને ક્રોધ શે નિમિત્તે થાય? લો, જ્યાં થવાનું કોઈ સંભળ નથી ત્યાં મારા પ્રશ્ન ના કહે. એટલે આપણે પૂછવાની વાત જ ક્યાં રહી? આપણે તો હાઈલી જરાક થાય એટલી જ વાર, લાઇટર હોય છે આટલું જ ભડકો થાય, ભૂપ એનું એટલે ગેસના ચૂલો તો એકદમ હોય ને, આપણે એવા જ છીએ. કેવા? ગેસના ચૂલા, લાઇટર જેવા. આ લોકો લાઇટર જેવા કહે, આ મોટા ગેસના ચૂલા કહે. આ લોકો ગુસ્સો થાય જરાક આમ કરો ને એકદમ ગુસ્સો, કૂતરા બલાડાય ગુસ્સે થાય. આમ કરો જે કૂતરા આગળ જોજે. તો મુક્તાન સાઈન મહારાજ પૂછે કે એમને થતું જ નહોતું, તો એમને પૂછે અને કેટલું નિમિત્ત હોય તારે ક્રોધ થાય છે? અને અમારે તો એકથી લાખ રૂપિયાથી બગાડ કરે તો પણ પોતા સારું તો ક્રોધ આવે નહીં. એકથી લાખ, તે વખતના લાખ, હા આજના તો અબજ. એકથી કરોડ કહો ને, એકથી 10 કરોડ સુધીનું નુકસાન થાય ને તો પોતા સારું ક્રોધ ના થાય. ક્યારે ક્રોધ થાય? અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળીઓ હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે, ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારેક, બહુ નહીં આમ લવાય, ક્રોધની ચટકી, આમ ચટકી આવે છે. પણ પોતા સૌ તો લેશ પણ ક્રોધ આવતો નથી, અને કોઈ સારું આવે છે તે પણ ક્ષણ માત્ર પણ નથી રહેતો, ને આઠી પણ બંધાતી નથી. જો મહારાજનો ક્રોધની ક્વોલિટી જો ને આપણી ક્વોલિટી જો, મારાનું ક્રોધ કેટલું રિફાઇન્ડ છે. એમ બધા રિફાઇન્ડ આવે છે ને ઓઇલ, ડબલ ફિલ્ટર, એ મારાનું તો 100 ટાઈમ ફિલ્ટર્ડ છે. અંદર ક્રોધ જેવું લાગે જ નહીં. તેલ આવે ડબલ ફિલ્ટરમાં કાંઈ હોતું નથી, કસ બધું કાઢી નાખે છે. એટલે ડબલ પોલિશ ચોખા, કૂચો જ હોય બધું, બધું કાઢી નાખે. એમ મારે બધું 100 ટાઈમ ફિલ્ટર, 100 વખત ફિલ્ટર કર્યું. ક્રોધ તો આવે જ ક્યાંથી? એટલે એક જણને અમે ગયા હતા ને, કારેલાનું શાક બનાવ્યું, પણ બધું છોલી નાખ્યું પહેલાં, બધું ખરે નીચે ધોરું આવી ગયું ને ત્યાં સુધી છોલું નાખ્યું, ઉપર લીલું આટલું ના રહે. પછી એને મીઠામાં બોર્યું, મીઠાનું પાણી બરાબર, પછી તર્યું, પછી ગોળ નાખ્યો, ક્યાં કારેલા રહ્યા. કારણ ડીટુ તો એક અંશ, એક એટમ પણ ના રહ્યું કારણ, તો એ કારેલાનું શાક કહેવાયેલો. પછી કાજુ ને એ બધું નાખેલું. મહારાજે કે એમનો ક્રોધમાં આવું છે બધું, રહ્યું જ ક્યાં ક્રોધ? તો ક્રોધ કહેવાય છે. ક્રોધનું એક લક્ષણ નથી, મહારાજ જે વાત કરે છે ને, ક્રોધનું એક આટલું લક્ષણ નથી, છતાં આમ જરા કરે ને એટલું તમને લાગે ક્રોધ કહેવાય. પણ અંદર એવું અંદર કંઈ છે જ નહીં, કારેલાનું શાક જેવું બધું કાઢી નાખ્યું એવું. તો જો મારે શું કહે છે, એક તો અમારે પોતા સ્વરૂપ ક્રોધ આવતો નથી, એકથી લાખ રૂપિયા સુધી બગાડ કરીને પોતા સ્વરૂપ ક્રોધ આવતો નથી. આવે છે કોના માટે આવે છે? કે બળ્યો હોય ગરીબને પીડે, અન્યાયનો કોઈ પક્ષ લેતો હોય, અધર્મ ધર્મનો લોપ કરતો હોય, આ 3 બાબતમાં મારે કે અમને ક્રોધ આવે. તો પણ શું કહે છે, ચટકી. આપણે પાસે પાણી ગરમ કરી દસ મણ લાકડા બારીએ, આપણો ક્રોધ એવો છે. આટલું પાણી ગરમ દસ મણ લાકડા બારવાનું હોય, એમ કોઈ બચારો બાળક જરાક ભૂલ કરીને દસ મણ લાકડા ધીમી નાખ્યો બચાર. એવું નહીં, ના કે એમ કોઈ જરાક આમ ચટકી, આમ એ પણ ક્ષણ માત્ર ટકતું નથી, પછી એ ચટકી પણ ચટકી અને ક્ષણ માત્ર રહેતી નથી. આવું અને આટી પણ બંધાતી નથી. આપણે જો આટી બંધાઈ જાય, કોઈ પર ગુસ્સો કર્યો હોય ને, પછી ફરી તમે એને જુઓ ને પાછો ગુસ્સો થાય, અંદર થાય, બહાર ના આવે, અંદર તો થઈ જ જાય. મારું ઓલું પરમદિવસ ભટકા એ જ આટી બંધ થઈ જાય. અને જો મહારાજનો ક્રોધ ક્યાં ને આપણો ક્યાં, સાંઈબાપાનો ક્રોધ ક્યાં ને આપણો ક્યાં, શાસ્ત્રી ગુસ્સે થતા, નિર્ગુણ સાહેબ ગુસ્સે, પણ નિર્ગુણ સાહેબ તરત જ ત્યાં પગે પડતા, માફી માગતા, છે ત્યાં તાકાત કોઈ પર ગુસ્સો કહીને એને દંડવટ કહી શકો? હું કરે તો તમારો ગુસ્સો ક્યાં કચરા પેટી નાખવા જેવું, અને આ ગુસ્સો તો સિંહાસન મૂકીને પૂજવા જેવું. આ લોકોનો ગુસ્સો એ કલ્યાણકારી છે ગુસ્સો. હા, ભગવાનની મૂર્તિ સમાજ ગુસ્સો જ ના કહેવાય, દેખાવ જ ગુસ્સાનો છે. પછી મુક્તાન તેમ તમારે કઈ રીતે ક્રોધ આવે છે ને કઈ રીતે ટળે છે એ મારે મુક્તાન સ્વામી પૂછે. મુક્તાન ક્રોધ આવતો જ નહોતો, તમે મહારાજ પૂછે છે તેમ મુક્તાન સ્વામી કહે છે. ભાઈ મુક્તાન કહું છે, કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવરાઈ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્કાળ શમી જાય છે. આપણે કોઈ સંતને ગુસ્સે થતા જોયા તમે, આ સાધુ ગુસ્સા આવે છે, આપણે ગુસ્સો કે શું વાંધો છે, લો દાનત જ ખોટી છે. સત્સંગ કરો દાનત ખોટી છે, રુચિ ખોટી છે. તને સ્વાઈની વાતમાં ને રુચિ સહાય તો અંતે રુચિ સહાય કરે છે. ત્યાં ક્રોધ ટાળો છે અંદરમાં, આ તો ટાળવો છે, પણ પછી કોકને ગુસ્સો કરતા જોઈએ તો પાછું આપણે મૂકી દો. બરાબર છે, હજી ગુસ્સો કહે હું અહીં તો ઝાપટા જ છે બધાને, બસ આવું નક્કી થઈ જાય. નક્કી આમ કરવા આમ નક્કી થઈ જાય, સત્સંગ ઝાપટા જાય, કાંઈ ગુસ્સો ભલે થતો કરવા થવા જ દેવું, કે આ બા કોઈ હરખ ના રહે, તું હખનો રહે ને બીજાને વિચાર કરે. પ્રમુખ સાહેબ કહ્યું, આપણે કેટલી વાર સ્વામી કહ્યું કે આ સત્સંગમાં આપણે આપણું કરવાયા છે, આટલું જ યાદ રહે ને 50% માર્ક વધી જાય તમારે, રહેતું જ નથી. આ બીજાનું જ કરવાયા છે, બીજાનું જોવાનું, બીજાને હરખા રાખવાના, બીજા ઉપર કાબુ રાખવાનું, બીજાને દોષ ટાળવાના, પોતે તો બ્રહ્મરૂપ છે જ અર્થે. અને આવું થાય ને તારે વધારે થાય તો બીજાનો તો વાંક દેખાય ને ત્યારે તમને, તમે પોતાને ડબલ ભ્રમરૂપ માનો છો. આવું છે, જો બીજાનો વાંક ના દેખાય ને તમે પોતાને ભ્રમરૂપ એટલે કહી જ ના શકો એને, પણ આપણામાં છે એટલે સહમ દેખાય છે બધું. સત્સંગમાં આટલું સત્સંગ કહેવાય, શું આપણે પોતે પોતાને કરવાયા છે. આટલું જો જ્ઞાન થઈ ગયું ને, ડિસ્ટિંક્શન માર્ક મળી જાય સત્સંગમાં 75% ઉપર વિશેષ યોગ્યતા, આટલું જ તમને ફિટ બેસી જાય. ધૂંધળું ધૂંધળું નહીં, એમ ક્લિયર કટ અંદર કોતરીને લખી નાખો તમે, આપણે આપણું કરવાયા છે, 75% માર્ક મળ્યા. પછી બાકી શું રહે, આટલું જો જાણ પણ આવી ગયું તો 25% પછી આમ આવી જાય, 100% આમ આવી જાય. આ નથી ખબર પડતી આપણે આપણું કરવાયા છે. બોલીએ 100 વખત બોલીએ, 100 વખત સાંભળીએ તોય નથી સેટ થતું. જરાક કોઈને અવરાઈ દેખાય ને પોતાને ભૂલી જાય કે હું આ મારું કરાય, ભૂલી જ જાય. કોઈ અવરાઈ દેખાય તરત બધું ભૂલી જાય, જ્ઞાન ધ્યાન બધું કચરા પેટીમાં જતું રહે. અને ઓલો પ્રધાન થઈ જાય, ઓલાનો વાંક દેખાય ને એને હરખા કરવાનો વિચાર શરૂ થઈ જાય તમને. બસ આવું છે. એટલે આ મોહ છે. આ મહારાજે કહ્યું છે ને, બધાને 53 કહ્યું જ છે મહારાજે. મોહ શું? પોતાના અવગુણ ના દેખાય, ચોખ્ખું લખ્યું છે. હા મોહ છે આમ. એટલે આપણે આજના પૂરતું આટલે આપણે લેસન લઈએ. આમ શું એક લીટી કહો આજનું લેસન? આપણે આપણું આપણે બીજાને કરવાયા છે. સહજાનંદ સ્વામી મહારાજને શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રથમ અમારું અંગ કહીએ, અમને અંતરમાં અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે, એવું થાય છે. હવે હરિભક્તોને જોઈને બહુ ઉમંગ થાય છે. આપણે તો તપાસીએ તો 100-100 ભલે પણ તપાસી જો મહારાજ જે વાત કરે છે એ આપણા માટે કરે છે કે તમારે પણ આવા સ્વભાવો રાખવા, નહીં તો પોતાના વખાણ માટે નથી કરતા. પણ આપણને આ સ્વભાવ કહેવાય એ રીતે મહારાજ કહે. તો મહારાજ સીધી વાત કરી કે અમારો અંત પ્રથમ અમારું અંગ કહીએ, અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. પહેલાં તો આ વાત આપણે ઘણું છેટું પડે છે, ઉમંગ થાય. પણ તમને ઓળખીતા જાણીતા છે પણ બધા હરિભક્તોને જોઈને ઉમંગ ના થાય, મારા સમગ્રપણે વાત કરે છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે એમાં અંતરમાં બહુ દુઃખ થાય છે. જો બીજી વાત, અમારા કોઈનો દોષ દેખાઈ જાય એટલે આપણે જતા હોઈએ ઓલા રસ્તામાં બધા ગંદકી હોય એને એક જરાક લહેર આવે તો આપણને કેટલું બધું થાય. તો મહારાજે કહ્યું કે અમારા કોઈનો દોષ દેખાઈ જાય. હવે મહારાજે આટલી કક્ષાએ વાત કરે છે અને આપણે અભાવ ગુણ લઈએ છીએ. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. દુઃખ નહીં, ઘણું દુઃખ થાય છે. કોઈને જરાક દોષ દેખાઈ જાય તો અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. એટલે આ સ્વભાવ મહારાજને ક્યાં સ્વભાવ હશે? પણ આપણે શીખવાડે છે કે તમારે પણ આવા અંગ બનાવવા. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અંતરમાં ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણને કેટલું દુઃખ થાય છે એ જોવાનું છે. આપણે તો ધામધૂમથી અવગુણ માની લઈએ. અવગુણ આવી જાય તો શું વાંધો છે?
1: એવું મનમાં રહે, પણ દોષ એની પરવા કરતા નથી. કે હરિભક્તના દોષ દેખાઈ જાય તો એવું અંગ આપણે બનાવવાનું છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. હવે કોઈનો દોષ દેખાઈ જાય તો એને રાજી કરીએ, અને જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ ત્યાં અંતરમાં શાંતિ થાય. તો મહારાજે કેટલી અભાવ ગુણ માટે કેટલી બધી ચાવી મારી, ચાવી પર ચાવી પર ચાવી પર જો આપણે અમે ગયા હતા, એક તિજોરી જોઈ હતી. તો તિજોરીમાં ત્રણ ખાંચા હતા. પહેલું ખાંચો તો ઉપર રહી, બીજું ખાંચો અંદર ડિટેલ, અને ત્રીજું ખાંચું વસ્તુ હોય એ પામીએ આપણે. એટલે મહારાજે અભાવગુણની કેટલી વાત, ત્રીજો ખાંચો અભાવગુણ લેવા જ નહીં. પ્રથમ વારો આમ કહીએ, અમને હરિભક્ત જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે, અને તેને રાજી કરીએ છીએ ત્યાં અંતરમાં શાંતિ થાય છે. મારે કેટલું બધું કહ્યું, કોઈનો દોષ દેખાઈ જાય અમે એને રાજી કરીએ, દોષ દેખાઈ જાય એટલે જરા એક લહેર આવી દોષની, જથ્થાબંધ નહીં, જરાક જ દોષની લહેર આવી જાય તો મારા બહુ દુઃખી થાય છે, અને તેને રાજી કરીએ ત્યારે છુટકારો થાય. એને ગમે એ રીતે રાજી કરીએ ત્યારે અમારા અંતર બહુ દુઃખ થાય, અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાની? જેનો દોષ દેખાઈ જાય, જરાક દોષ દેખાઈ જાય તો તેને રાજી એ જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ. એટલે અભાવગુણની એકદમ જડબેર સલાટ ના પાડી છે, અને તેને રાજી કરીશ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. આ આપણે વિચારતા જ નથી, કઈ અભાવ ગુણ આવી જાય આવે અમે શું કરીએ. જો પોતાને ઉપર દયા ના ખાવી, એને રિમાન્ડ ઉપર લેવું અભાવ ગુણ. જો મહારાજે આટલું બધું કહે છે એટલે આપણે પણ ખૂબ તકેદારી રાખે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે, અને આપણે એક એકથી અભાવ એક એકથી એ હવે નકામા છે એવો બધો વિચાર કરીએ. મહારાજ સવરો વિચાર કરે એક એકથી ગુણે કહીને અધિક છે, અને તમે શોધવા જાઓ તો મળે જ, પણ આપણે એવી દ્રષ્ટિ જ નથી. એટલે અભાવગુણની વાત અંતરમાં ઠરેલી છે. તેને રાજી કરી ત્યારે અંતરમાં શાંતિ થાય છે. સંતો ભક્તો એક એકથી ગુણે કંઈ ઉત્તમ છે, અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસ અતિ આનંદ રહે છે. મહારાજ આપે આ અંગ આ જાતના અંગ કેળવણ અભાવ ગુણના અવરા ગુણ નહીં. તો જે મહારાજે કહી કેટલી સુંદર વાત કરી, અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે આવા ગુણો કેળવવા, કોઈનો ગુણ કોઈનો ગુણ દેખાઈ જાય, સેવા થઈ જાય તો અતિ આનંદ રહે. આહા, આ અક્ષરધામનું સુખ એ રીતે રહેવું. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે સૌનું ગુણગાન કરવાની વાત આવી. મારા શ્રીજી મહારાજ વાત કરે છે, એટલે કેટલી કક્ષાની વાત કરે કે આપણે પણ આ ગુણ કેળવવા જ. અમારા હાથ તમે સેવા જે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. અને પછી બીજી વાત કરે છે, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. સેવા ના થાય, આપણે પહેલામાં પહેલું સવારે ઉઠતાની સાથે કોની સેવા કરી, કોનો ગુણ લેવો છે એનાથી શરૂઆત કરી. બીજી વરસ અવરી સવરાત કરીએ તો દોષ દોષ દોષ અને તમે ખાડામાં નાખે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. હવે જરાય દુઃખ થતું નથી, ના મળે તો કાંઈ નહીં એવું રહે. પણ સેવા શોધવી, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. તે અપાર દુઃખ, આપણે સહેજ પણ દુઃખ થતું નથી અને મહારાજ કે અપાર દુઃખ થાય, તે અપાર દુઃખ એવું થવું જોઈએ. તો આપણે આ ગુણ મહારાજ કરે આવી રીતે ભક્તિ સેવા બધું કરવું, ગુણ જ લેવાની વાત. પછી બીજી મહારાજ કહે, એક હરી ભક્ત બીજા હરી ભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. પછી દબાવવાની વાત છે, દબાવવાની અનેક રીત છે. પ્રવચનથી એના કરતાં સારું પ્રવચન કરીએ તો એ દબાઈ જાય, અને એ તો સામાન્ય વાત છે. પણ રીતસર દબાવે એક હરિભક્ત બીજા હરિભક્ત દબાવે એટલે એનું કંઈ ચાલવા ના દે, અને દાબમાં રાખે, અને એનું ખોટું તો ઈચ્છે ભલે ના પડતા પણ ખોટી ઈચ્છા થાય એના માટે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરભાવ આવે છે. મહારાજની આ શબ્દો વિચારવા જેવી કે આવા અંગ આપણે કેળવીએ, કોઈને દબાવવા નહીં, કોઈને દુઃખી ના કરવા, બધા નમતા રહેવું. આ સત્સંગ મળ્યો છે, નમતા જ રહેવું એ વાત આવી. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર્ભાવ આવે. તરત, ઇન્સ્ટન્ટ કોફી, તરત અભાવ આવે છે. મહારાજને તો અભાવ આવે નહીં કંઈ, પણ એ આવી રીતે કોઈને દબાવવા ને કરવા એ આ સત્સંગમાં જોઈએ જ નહીં. નમતા જ રહેવાની વાત છે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી તો અંતરમાં સુખ થાય. જે દબાવે છે, જે હરિભક્ત બીજા હરિભક્ત દબાવે છે એની વાત કરી મારે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી તો અંતરમાં સુખ થાય. કેટલું બધું મારે લખ્યું કે એટલે આ સત્સંગમાં નમતા જ રહો, નમતા જ રહો. તો અંતરમાં શાંતિ થાય, સુખ થાય. નહીં તો એ ભલે ઉપરથી વાત કરતો હોય પણ અંતરમાં ક્લેશ ને અશાંતિ રહે જ. બે બરોબર આ બે જણ ઝઘડતા હોય તે દેખી અંતરમાં ભાવ થતો નથી. શ્રીજી મહાજ અને ગુણાતી જ્ઞાન સ્વામી પણ કહ્યું, સત્સંગમાં બરોબરિયા પણ રાખવું નહીં, બરોબરિયા થાય એ પછી મહારાજ કહે છે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. લક્ષણ બતાવે છે, કયા કયા લક્ષણ એમાં હોય એની વાત મહારાજ કહે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, એમ અંતરમાં અતિશય ડરતા રહે. જો મહારાજ અતિશય ડરતા રહે એટલે કોની સેવા ગ્રહણ કરીએ છીએ? શ્રીજી મહારાજ વાત કરે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરી છે કે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનું રખે દ્રોહ થઈ જાય, એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ એટલે ક્યારે ટાઈમ મળે ઘણ ખોદવાની સમય મળે, રાત દિવસ એટલે 24 કલાક ગુણ જ ગાયા કરે. તો મહારાજ એવાની સેવા માં અંગીકાર કરે છે. બીજા બધા નહીં, અમતા ફાલતુ ફળ બધું દેખાવો કરે એ સેવા ગ્રહણ ના કરે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, એમાં અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. આવા ભક્ત હોય તો આ સત્સંગ મળ્યો છે, સત્સંગ આવ્યા છે, શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપી ભગવાન મળ્યા છે, આ બધું અને આ બધું જૂથણા કરીએ કેવું કહેવાય? તો આપણે આ જેને સત્સંગ મળ્યો છે એ તો બહુ સાવધાન રહેવું. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય, મંત્રમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એટલે આપણે આ માર્ગ પકડો, રાત દિવસ ગુણ ગાય તો એ મહારાજને બહુ ગમે છે. એ રાત દિવસ સેવા કરે અને ભક્તનો દ્રોહ કરતો હોય અને કંઈ વાંકું ચૂકું બોલતો હોય તો મારા અતિશય મારને ના ગમે. અને પછી કયા કઈ સેવા ગમે છે? એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી છે. ભલે અમારી સેવા ના કરતો હોય, જો આપ પકડી રાખવા જોઈએ છે, આપ બધું આવી જાય. મહારાજ કહે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. કેવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ? જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એ ના કરું, એમ અંતરમાં અતિશય ડરતો રહે, અતિશય ડરતો રહે. રખે ભક્તનો દ્રોહ થઈ જાય, રખે ભક્તનો દ્રોહ થઈ જાય, એમ અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. એવા ભક્તની સેવા ગ્રહણ કરે. સેવા મન કરો વચને સેવા હોય, તમે દેહે કહીને સેવા આપે, દેહ કહીને સેવા એ જ સેવા માનીએ છીએ. પણ મન કરો વચને સેવા કરે એટલે મનથી ગુણ ગાયા કરે. તો મનમાં બધાનો ગુણ રે અંતરમાં. સેવા થઈ જાય. આપણે દેહ કહીને સેવા થાય ના થાય, વસ્તુ જુદી છે.

0: એમાં ન તે. અને રાત દિવસો ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે. એવા મહારાજ અવારી જાય એવા હરિભક્ત. હરિભક્ત ગમે હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, બધી કોઈ બીજી સ્થિતિ ના હોય, તો એમ મહારાજ કે એવાની સેવા અમને ખૂબ ગમે છે. ભલે અમારી સેવા ના કરતો હોય, સેવા આપણે સેવા દેહ કઈ સેવા જ માનીએ છીએ, બીજી સેવા ગણતા એવી, પણ મારે સેવા મન કરવા છે ને બધી. એટલે મનમાં ગુણ ગાયા, મન ભલે જતો હોય, મારા ફેરવતો હોય, પણ મનમાં હરિભક્ત ગુણ ગાતો હોય. અમે ભલે મારી સેવા ના કરતો હોય, બીજી વાત હોય, ભલે મારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ. આ ધંધો કરો, આ વસ્તુ પકડી, આ બેઠા બેઠા તો એક ઇંચ ખસવાની, એક દોરો ખસવાની, અને સેવા બહુ મોટી સેવા થઈ જાય. અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલી મોટી આપણે આટલું બધું કરવું, મનમાં ગુણ ગાયા કરવા બધા. જો યોગી બાપા કહેતા ભગવાન સૌનું ભલું કરો, એમાં બધું સૌનું ભલું કરો, એક બે નહીં, તમારા હેતવારા હોય એની નહીં, બધાને ભગવાન સૌનું ભલું કરો, એમાં બધું આવી ગયું. પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમે, કોઈ અમારી સેવા કરે, જો દેહ ગઈ સેવા કરતો હોય, બધું લાડ જાત જાતના લાડ લડાવે અને એ રીતે સેવા કરતો હોય, પણ બીજાના અવગુણ જોતો જોવા પર જ તાન હોય. આ ચાલતું જ હોય, આઘાત તપાસ કરીને તો જ પકડાય, નહીં તો બધું ચાલ્યું જ આવે. કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, બીજાનું બીજાને પડી જ ના હોય, બીજાને જે કરતા હોય એ રીતે સેવા કરતો હોય, એ મારે ના ગમે. કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ પણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય, એટલે બીજાનું ખોટું થાય. દાદા ખાચર ગોળની લાડુની રસોઈ આપે, અને જીવા ખાચર સાકરના લાડુની રસોઈ આપે. મારે કહે કે તમે પદાર્થથી મળતા નથી, તમે ભાવથી, તમે ભાવ કેવો છે એના ઉપરથી નક્કી થાય. મહારાજ ભાઈએ પણ હરિભક્તના ગુણ કહેતો હતો તેને મય હતી. કોઈ અમારી સેવા કરે અને ભક્તોનો અવગુણ ગાય, આ ધંધો ચાલતો જ હોય. આ ધંધો આપણા હરિભક્તોમાં આવું તો ચાલતું જ હોય. જે માનીતા હોય એની સેવા તમને ગમે, જે તમને તમારી વિરુદ્ધમાં હોય એની સેવા ના ગમે. પણ મહારાજે વાત કરી, કોઈ અમારી સેવા કરે, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર સ્થાન હોય, બીજાનું દેખ હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. લો, સેવા તો બધાને વાલું હોય સેવા કરે, તો મહારાજ કે એવા ભક્તિ તો અમે અતિશય ડરીએ છીએ. તો આ કઈ જાતની સેવા? એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર જેવી લાગે છે. એટલે વજ્રના પ્રહારથી એટલે અતિશય ગમે જ નહીં. જે બીજાનો ગુણ જોઈએ, પોતાના ગુણ સામે જોઈએ, અને બીજા બધા અનેક દોષ સેવામાં આવે એ બધું એનાથી સાવધાન રહીને અને શુદ્ધ ભાવે સેવા કરી, કોઈનું બધાનું ભલું થાય, બધાના ગુણગાન કહેવા, ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ કેવીને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ. એકવાર યોગી બાપાએ બોલ્યા હતા ગોંડલમાં, રાતની સભા હતી, સાવી કે કોણ કોણ ક્યાં બેઠું છે મને ખબર પડે છે, અને ચોરે ચોથે સભામાં ના આવે એ રીતે ગોઠવીએ. તો મહારાજ કે અમને કોણ કોણ ક્યાં બેઠો છે એ અમને બધી ખબર પડે. તો બીજું વધારે બોલે નહીં, કારણ કે વધારે આપણે દુખી દઈએ, બ્રેક મારી ગયા. પણ આવી આટલું કહી દીધું કે બધું મને ખબર છે, એટલે વાતમાં વાત લાવી દીધી. અને અમે કોઈનું અહિત કરતા નથી, પ્રમુખ સ્વામી મહારાજે બોલ્યા હતા. કોઈનું અહિત વિચાર જ ના આવે, કોઈનું અહિત કરવું વિચાર જ ના આવે. એટલે સત્સંગ મળ્યો છે, ભવ્ય સત્સંગ મળ્યો છે. હવે આમાં બધું આપણે કચરો નાખીએ કેવું કહેવાય? સત્સંગ મહારાજ મળ્યા છે, સર્વભાઈ ભગવાન મળ્યા, એમને રાજી કરી લો. રાજી કરી બીજું કાંઈ ઈચ્છો નહીં, કરવું નહીં, એ રીતે વર્તો. સ્વામિનારાયણ ભગવાનની જય.
1: તો મન અશાંત છે એટલે સુખ નથી. હવે જુઓ તમે બીજી સાઈડ, આ બાજુ સોલોમનને જોયો ને, હવે યોગીજી મહારાજને જુઓ. ઘણા બધા એ પ્રત્યક્ષ જોયા છે, ઘણા પ્રત્યક્ષ નથી જોયા, એનું જીવન વાંચ્યું છે. યોગીજી મહારાજ પાસે શું હતું? લાવો, બે જ લુગડા, બે જોડી લુગડા, એકદમ સામાન્ય, કોઈ નવી ડિઝાઇન નહીં, કોઈ નવો કલર નહીં, કોઈ અંદર ભરવાનું નહીં, ગૂંથવાનું નહીં, કશું જ નહીં, કોઈ ડિઝાઇન નહીં. હતું કઈ? એના બૂટ હતા? કોઈ દાડો વારને સેટ કર્યા છે? છે કશું? તમે જમવાનું આપો તો શું જમે છે એ પણ તમે જોયું છે. મહિનાના 8 ઉપવાસ કરતા યોગીજી મહારાજ, ઠંડા પાણીએ નાતા. આ શરૂઆતના વર્ષોની વાત કરું છું. નીચે જ સુઈ ગયા છે. લગભગ 40 વર્ષ સુધી યોગીજી મહારાજ કોથરા ઉપર સૂતા છે, ઓશીકું રાખ્યું નથી, ઠંડા પાણીએ નાયા છે, મહિનાના 8 ઉપવાસ કર્યા છે, અને સવારના 3:30 થી રાતના 12 સુધી સેવા ભક્તિ કથા વાર્તા કીર્તન જ કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. શું હતું એની પાસે? ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, બેંકમાં બેલેન્સ નહીં, કાંઈ ન મળે. એજ્યુકેશન શું હતું? 6 ચોપડી. ગુજરાતી બોલે ને ગુજરાતી, તો થોડોક ગુજરાતીનો જાણવા વાળો હોય ને એ ગુલાટકી જેઠો પડે કે શું આ બોલે બ્રહ્મ સ્વરૂપ. એટલા સાવ બાળક જેવા અને સાવ ઓર્ડિનરી, મોસ્ટ ઓર્ડિનરી લાગે. પણ તમે જુઓ, યોગીજી મહારાજનું વર્ણન ઘણી વાર કરીએ છીએ, મોસ્ટ મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી ઇન ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ ઓર્ડિનરી ફોર્મ. બહારથી જો બધું ઓર્ડિનરી. હવે જુઓ કેવી રીતે યોગી મહારાજ બોલ્યા ને મરહુમ, એ સાચું છે, ઇટ ઇઝ ટ્રુથ. તમે રાજા હો કે તમે મિનિસ્ટર હો કે મોટા ચીફ મિનિસ્ટર હો કે વડાપ્રધાન હો કે પ્રેસિડેન્ટ હો, પણ તમે આ ભગવાનને નથી ઓળખ્યા ને અને પ્રગટને નથી ઓળખ્યા ને, મળદા છે મળદા. હવે આ દેવાનંદ સ્વામીએ લખ્યું છે, જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો, કે શિકાગોની વસ્તી કેટલી, કે વસ્તી નથી મળદા ફરે છે, રોબર્ટ બધા ફરે છે. ઓલ આર રોબર્ટ્સ ડેડ બોડીઝ, મૂવિંગ ડેડ બોડીઝ. આ મહાપુરુષે શબ્દ વાપર્યા છે. જોગી મારે તો જીવન જો તો ખબર પડે, તમારી કોલેજમાં મેનેજમેન્ટ ભણાવે છે. જોગી મહારાજ કોઈ મેનેજમેન્ટ ભણ્યા નથી, પણ તમારી મેનેજમેન્ટનો એક્સપર્ટમાં એક્સપર્ટ માણસ લાવો અને જોગી મહારાજના જીવનને સરખાવો તો તમારી ચોપડીઓ ઊંધી પડી જાય, એટલું મેનેજમેન્ટ એનું હતું. એટલા પાવરફુલ અને કશું લાગે નહીં, એટલા આનંદમાં હતા. જોઈ લો કાંઈ નહોતું, પણ તો એનું કારણ શું હતું કે એનું મન શાંત, કોઈ માટે રાગ નહીં, કોઈ માટે દ્વેષ નહીં. નાનો હોય મોટો હોય, ગરીબ હોય તવંગર હોય, ભણેલો હોય અભણ હોય, ગામડાનો હોય શહેરનો હોય, શહેરમાં જાય ગામડામાં જાય, દેશમાં આવે પરદેશમાં આવે, મોટરમાં બેસે ગાડામાં બેસે, બધે સ્વામી બેઠા છે, એક જ સરખી સ્થિતિ, મન સ્થિર છે. જોઈ લો તો ગીતામાં આ વાત લખી છે, સ્થિત પ્રજ્ઞશ્ચે કા ભાષા, તો સ્થિત પ્રજ્ઞ હતું. તો સુખ એમાં થાય છે, એ આ જોગી મહારાજને આપણે જોયા છે અને પ્રમુખ સ્વામી મહારાજને જોઈ લો, જોગી મહારાજને ના જોયા હોય તો. કોઈ દાડો હાલે નહીં. આ લંડનનું મંદિર અત્યારે આપણે જોઈએ જ છીએ, પડે લંડન મંદિર બનાવતા અત્યારે જે બન્યું છે ને નિઝડનમાં, એ પહેલા હેરોમાં બનવાનું હતું અને હેરોની અંદર જમીનમાં ફેલ ગયા આપણે, કેટલો ખર્ચો કરીને કેટલી મહેનત કરી હતી, તોય પછી બીજી જગ્યામાં ખાતમુહૂર્ત કર્યું, એમાં મેર ના પડ્યો અને આ ત્રીજું નિઝડનમાં પડ્યું. ગમે તેવો માણસ નિરાશ થઈ ગયા, બધા નિરાશ થઈ ગયા હતા. સીએમ પટેલ તો આમ બે થઈ ગયા હતા અને વિવેક સાગર સ્વામી એની ઊંઘ ઉડી ગઈ હતી આ સાંભળ્યું તારે કે હેરોની જમીનમાં નહીં બોલે, અને હજુ હેરોની જમીન વેચાઈ નથી, એ ઘંટ હજુ લબડે જ ગરામાં લંડનની અંદર મંદિરમાં ત્યાં આગળ, હજુ વેચાઈ નથી, એ ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાનની ઈચ્છા, કરતા કરતા ભગવાન છે, નવી ગલી નવી ડિંડો શરૂ કરી દો અને જે ફોર્સ આપી દીધો અને આ મંદિર ઉભું કરી દીધું. જોઈ લો, નિરાશ માણસ કરી શકે આવું? કોઈ દાડો નહીં. નિરાશાની વાત જ નહીં, હતાશાની વાત નહીં, કોઈ દાડો કંટાળવાનું નહીં, કોઈ દાડો મુજાવાનું નહીં, કોઈ દાડો દ્વેષ કરવાનું નહીં, કોઈની ફરિયાદ કરવાની, નો કમ્પ્લેઇન, નો એક્સક્યુઝ, નો આર્ગ્યુમેન્ટ, નો એક્સપેક્ટેશન, પોતાનું કામ કરે જ જાય. જોઈ લો તો આનંદમાં છે. બાકી શું છે એમની પાસે? છ ચોપડી ભણેલા છે, કાંઈ છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કઈ દેખાય છે? કાંઈ દેખાતું નથી. અને છતાં જેની પાસે જે બધું છે એ બધા એનો આદર કરે છે. તો એનું કારણ શું છે? કે શાંત મન છે. અને જેનું મન શાંત છે એ કેટલો મોટો છે? શંકરાચાર્યે કહ્યું, જીતમ જગત કેન મનોહી એન, જેણે પોતાનું મન જીત્યું એણે જગત જીત્યું.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ કહે છે, પ્રગટની એટલે અમારી, એટલે શ્રીજી મહારાજની પ્રગટની ભક્તિ ઉપાસના કરવી, પ્રગટની ભક્તિ ઉપાસના કરવી અને ગુરુ સંત ને હરિજનની સેવા કરવી. જો શ્રીજી મહારાજે હરિભક્તને બાકી રાખ્યા નથી, સંતને હરિજનની, ગુરુ સંત અને હરિજનની, હરિજન હરિભક્તો બધા આવી ગયા એટલે બધાની સેવા. ખાલી મહારાજ સ્વામીની અને સંતો ભક્તોની નહીં, બધાની. આપણે અહીંયા માર ખાઈ જઈએ છીએ, જ્યાં હરિજનની આવે એ ચાલશે ચાલશે, એ ચાલશે ચાલ.

જેમ પશુ કરતાં મનુષ્યમાં અધિક ગ્રાહી છે, મનુષ્ય કરતાં દેવો અધિક છે, દેવો કરતાં ઈશ્વરો અધિક છે, અને ઈશ્વરો કરતાં પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે, એમની ઉપાસના સૌએ કરવી. સંત અસંતમાં પણ અપાર ભેદ રહે છે. દેખાય સરખા બે સંત અસંત હોય, બે સરખા નાક કાન બધા બધું સરખું હોય, પણ ચૈતન્યનો અપાર ભેદ છે. એટલે આ બધાની મહારાજ એક એકથી અધિક છે બરાબર, પણ શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે, એટલે એમની ઉપાસના કરવાની. આપણે રોજ બોલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એકને વિશે આપણે દાસભાવ રાખવાનું છે. થી ઉત્તરોત્તર આવી જાય બધા રાજા છે એને માનીએ, પછી બીજા બધા આવી જાય, એમની ઉપાસના સૌએ કરવી. સંત અસંતનો પણ અપાર ભેદ રહ્યા છે. ઉપરથી દેખાય સરખા, બધા સરખા દેખાય, પણ ચૈતન્યાત્મા એમાં અપાર ભેદ રહ્યો છે. એટલે આપણે પણ કેફમાન બળ માર્યો, પણ ચાકી ના જો ઊંધું પડે શકીએ. આપણે જે ધર્મ નિયમ કયા છે એમાં રહેવું, અને સેવા કરવી, દાસભાવ રાખવો, એ રીતે રહીએ તો સત્સંગમાં પાર પડે. એટલે છાકી જવાથી ઘણું બગડે. તો સત્સંગ ન કર્યો તો સારું, છાકી જવા તો બધું બગાડે. પ્રગટને મળેલા હરિજન અને બીજા જન તેમાં ઘણો ભેદ છે, તે બંનેને સરખા જાણવા નહીં. પ્રગટના ઉપાસકને તુલ્ય બીજો થઈ શકતો નથી. પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીત ગોવિંદ કપિવૃંદ કોટિ મુક્તાન સ્વામી ગાવે છે. પરોક્ષ અને પાર ના આવે, જેટલા વર્ષ હોય એ વર્ષ, ટૂંકમાં રોકડું નાણું નહીં, પ્રગટ છે રોકડું નાણું. જેને જેને જે વખતે મળ્યા તેનું કામ થઈ ગયું. પૂરે પ્રગટના ઉપાસકને તુલ્ય બીજો થઈ શકતો નથી. તે ચાહે તેટલા સાધન કરે તો પણ તેને માઇક જાણવું, ચાહે જોઈએ આપણે શું સાધન કરતા હતા, જે સાધન બીજા કરે છે એમાં આપણે પત્તો ન પડે એવા સાધનો કરે છે, પણ તો એ ભલે કરે, એનું બીજું ફળ મળે. પણ પ્રગટની ભગવાનની ઉપાસના કરીને ભગવાનને પામવા એ વાત ઘણી છેટી છે. એટલે આપણે એ દ્રષ્ટિએ ઘણા આગળ છે, પણ ઘણા આગળ છે એ ખોટો કેફ રાખવો નહીં, ખાસ તમારે સાચવવાનું. આપણે ધર્મ નિયમમાં રહેવું અને હરિભક્તોના દાસ થઈને રહેવું, હરિભક્તોને પોતાથી અધિક માનવા, આ બધી વાત આવે તો પછી છકી જવાની વાત જ ક્યાં આવી. સ્વયં પ્રગટ ભગવાન મળે તો તેનો આશ્રય કરવો,

સાથે પ્રગટ ભગવાનના મળેલા, ભગવાનના જેવા ગુણો ધારણ કરેલા સંત મળે તો તેનો આશ્રય કરો, અથવા તે સંતને મળેલા સાધુ કે હરિજનને એક હરિજનનો એક એક સંબંધ કરે તે ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય, અને એ નિશ્ચય આશ્રય કરીને અપારજનો ભવસાગર તરી ગયા. ટૂંકમાં પ્રગટની લાઈન પકડી એમાં ઘૂસી ગયા મેળા ઉપર, નહીં તો વધારે ચક્રાઓ ફરિયાદ કરો ફરિયાદ કરો મેળના પર. પ્રગટની બહુ કિંમત છે, અને આપણે એમાં ઘૂસી ગયા છે, પ્રગટની લાઈનમાં ઘૂસી ગયા છે. પણ આપણે કેફ રાખવું, બળ રાખવું, ઢીલું ઢીલું વાટવું નહીં. પણ એક શરત કે છકી ના જાઓ તો બધું કામ બગડે. મારા લીલા ચૈત્ર કે તે સાંભળે તેમાં આનંદ પામનારા મારા હરીશ આશ્રિતોને અંધકાળે રથ કે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જવો છે. મારાનો આશ્રય થાય એટલે જેને જેનો આશરો તેને તેની લાય. ભગવાન મળ્યા આપણે આપણે નિયમ ધર્મમાં રહી તો બરાબર, નહીં તો બગડે કામ બગડે. તો હવે સત્સંગ કરો ના કરો બધું હરખું થઈ. મારા લીલા ચૈત્ર કે તથા સાંભળે તેમાં આનંદ પામનારા મારા આશ્રિતોને અંતકાળે રથ કે વિમાનમાં બેસાડીને ધામમાં લઈ જાય. એટલે ભગવાન સાવધાની રાખી ભગવાનના ગુણો મેળવવા, દાસભાવ મહિમા એકબીજાને મહિમા સમ એકબીજાને ચરણ રજ માથે ચડાવીએ એમાં માલ છે. પણ એમાં માલ જણાતો નથી, દાદા થવાનો માલ. દાસના દાસ નહીં, દાદા દાસનો દાસ એમાં બે શબ્દ હોય છે. દાસનો દાસ એમાં દાદા કહેવાય, અને જે અસલી દાસ છે એમાં દાદા શબ્દ વપરાય. દાસનો થાય દાસનો દાસ થઈ જાય દાસનો દાસ. એટલે આ સત્સંગમાં પોતાનું અસ્તિત્વ બહાર લાવવું જ નહીં. એ સ્વામી બાબા કેટલા મોટા છે, પ્રમુખ સાહેબ મારા, પણ હંમેશા હંમેશા આપણે જોઈએ કે નીચામાં નીચા નમનારા બધાને એ લાઈન એમની છે. એટલે એ લાઈનમાં આપણે જેટલા ચાલીએ તો સુખી થઈએ. અને સુખી થઈએ તો બરાબર તો બધા સુખી થાય છે. પણ ભગવાનની પાસે પહોંચો તમે, ભગવાનની પાસે. અને ભગવાનની પાસે આવી ગયા એટલે લીલા લહેર દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે. આ એક કલમ ભારે આ ખાસ ધ્યાનમાં રાખીને આપણે કરીએ તો કોઈનો અભાવ ગુણ પ્રશ્ન જ ના રહે. દાસનો દાસ થાય ને ક્યાં કોનો અભાવ આવે? અહીંયા અભાવ ગુણ આવે છે એ બધું કચરો ભેગો કરીએ છીએ, કામ ક્રોધ લોભ મત સન્માન ઈચ્છા એ બધો કચરો છે. મહારાજની લાઈન મહારાજનો મહિમા સમજવા જઈએ તો આ બધો કચરો કહેવાય, એ ભેગો કરવાની. પણ આપણે અનંત અનંત જન્મથી ટેવાયેલા છીએ એ જ કચરો ભેગો કરીએ છીએ. પણ એ આપણે ભગવાન મળ્યા, ન મળ્યા હોત તો બરાબર,
શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન મળ્યા એટલે આપણે આ ન ઘટે. જે કોઈ સામાન્ય હોય પણ ઓફિસર થઈ જાય મોટી પદવી આ નોકરી મળી હોય તો પણ કેટલો ભેદ પડે. ઓલું જૂનું ઘર ને બધું કંઈક એને સ્મૃતિમાં આવતું જ નથી. એને નવું જે પદવી હોય એમાં જ રાખ્યા કરે. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે આટલી ગેરંટી તો મહારાજ બીજું બધું પૂરું કરે. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું. તેની જ બીજાની ભક્તિ ભલે ભક્તિ કરે ભાવ દેખાડે બીજાથી ઘણો અધિક દેખાડે પણ મહારાજ કે મારી લાઈનમાં આવે નહીં. એ ભલે એના ઘરનો મોટો પણ મારી વાત તો આ છે. દાસનો દાસ થઈ જે નિત્ય સત્સંગ કરે છે તેની જ ભક્તિને હું પ્રમાણ કરું છું સ્વીકારું છું અને એવા ભક્તની જ કીર્તિ વધી છે ને શાશ્વત રહી છે. મારી મૂર્તિ દિવ્ય છે, મારું ધામ દિવ્ય ગુણાતીત છે, મારું નામ સ્મરણ કરતા મારા સંતો ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. જો મારું નામ કરતા સ્વામિનારાયણ એનાય કરતા મહારાજે કે મારું સ્મરણ કરતા મારા સંતો ભક્તો પણ દિવ્ય ગુણાતીત છે. આ સત્સંગમાં આવી દ્રષ્ટિ પડી જાય હવે બધાને દિવ્ય જોવા લાગીએ ભારે સુખ. અને જે મહારાજને ગમે એ સુખમાં આપણે પહોંચી જઈએ તો એવી રીતે કરું. અભાવ ગણી તો વાત લાવી જ નહીં કરવી જ નહીં. એ ઘણું બધું છેટું પડે તમે ભગવાનથી અને આવા ભગવાન મળ્યા સરોવરી ભગવાન મળ્યા જેનો મહિમાનો પાર નથી. શ્રીજી મહારાજ પોતે વાત કરે હું મારા મહિમાને કહેવા બેસું તો એ અંત આવે એવા નથી. શ્રીજી મહારાજ પોતે વાત કરે એમના મહિમાને તો એનો અંત આવે એમ નથી. અપાર ને અપાર તો બીજા કોણ પાર પામી શકે. એટલે આવા ભગવાન મળ્યા છે બીજું બધું ઘટે નહીં. સદાનંદ સાંઈ મહારાજ.

0: श्री स्वामीनारायण भगवान ने जय अभाव गुण सत्यानाश कर आपन लागे नहीं अभाव गुण छे ने ए महाराजे जे वात करी है के बीजा में सौ गुण होय પણ એક જેવો તેવો અવગુણ બહાર કાઢીને અને એને ખોદ કરે પાછળ મંડ્યો રહે બીજા 99 ગુણ જુએ નહીં એટલે સારા ગુણ હોય એના જે પણ એક જ અવગુણ અને મારા કે વખાણે નહીં એટલામાં વખાણે નહીં તમારામાં ગુણ હોય પણ એને એક અવગુણ આવ્યો હોય પણ વખાણે નહીં અને જો અપમાન કરે તો સુઈ કરે પણ વખાણે એટલામાં એને 100 ગુણ દાબીને એક જેવો તેવો અવગુણ બહાર લાવીને એને ગાગા કરે અને એવી રીતે અભાવગુણની વાત છે અને અભાવ તો મહારાજે કહ્યું અભાવ ગુણ માટે પ્રાર્થના જ કરવી ગમે હોય તો એને અભાવ આવે જ્યાં સુધી દેહના ભાવ છે ત્યાંથી આવે જ ઓછું વધતું હોય પણ આવે ખરું અને એના માટે પ્રાર્થના કરવી મારે કે હે મહારાજ દયા સિંધુ તમે અને કોઈ જીવ પ્રાણી જીવનો તો હરિભક્તનો તો ક્યાંથી હોય કોઈ જીવનો પણ ક્યારે દ્રોહ ના થાય એ પ્રાર્થના કરી અને પછી પોતાના જે અપરાધ થયો એને માફ કરાવો એને માફ કરીને તારે મહારાજને ઠીક પડે પણ તો એ સતત છે મહારાજે કહ્યું 24 કલાક ધ્યાન રાખો અભાવ ગુણ 24 કલાક એ વાત છે અને બીજા બધા ગુણ અવગુણ તો હોય પણ અભાવ ગુણ તો બહુ બગાડે છે કેમ કે 100 ગુણ હોય એ દેખાય જ નહીં એને અને એક જેવો તેવો અવગુણ અને એને મનમાં પછી એ વ્યક્તિને જ્યારે જુએ ને જેનો અવગુણ આવે એ વ્યક્તિને જ્યારે જુએ ઓલું ચિત્ર ખડું થઈ જાય અભાવગુણનું ચિત્ર ઓલા 99 ગુણ હોય દેખાય નહીં ભસ્મીભૂત થઈ જાય એટલે અને આ મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વખતથી આજ સુધી આપણે આવું તો અભાવ ગુણની વાત કોઈ સંપ્રદાય કોઈ ગુરુએ કરી નથી આપણામાં જેટલો બધો થાય છે અને જે હીરાનો વેપાર હોય કમાણી પણ લાખની અને ખોટ પણ લાખની એટલે એ બહુ ચેતતા રહેવું અને અભાવ ગુણની વાત શ્રીજી મહારાજે કહી મહારાજે વાત કરી કે કોઈક સંત અથવા હરિભગત એનો કાંઈક અભાવ હોય જો કેવી વાત કરી કોઈ જીવ કોઈ સંતના અને કોઈ હરિભગતનો કાંઈક લગારે અભાવ હોય તો મહારાજ એને તિરસ્કાર કરતા અનાદર કરતા ઠપકો દેતા આટલું બધું કરતા એક જરાક અભાવની વાત મહારાજ આગળ કરે તો મહારાજ આટલી બધી વિધિ કરે અને એ ગમે જ નહીં એ મોક્ષ માર્ગમાં બહુ આડો આવે આપણે ભગવાન સાથે જોડાવવું છે મોક્ષ કરવું છે સખત આડું આવે અભાવ ગુણ એટલે એને એક તો આપણે અભાવ ગુણ આવવાનું છે પણ એના માટે પ્રાર્થના કરવી અને જલ્દીમાં જલ્દી નિવારણ કરવું. કોઈનો અભાવ હોય તો ગમે એમ કરીને એને રાજી કરવા. મહારાજે પોતે જ વાત કરી કે અમે કોઈને, મહારાજે વાત કરી કે લગારી જતા હોય શ્રીજી મહારાજ અને કોઈકનો અવગુણ આવે તો મહારાજ કે એને અપરાધને ક્ષમા કરાવી માટે મહારાજ એને રાજી કરે, અને રાજી કરે તો જ શાંતિ થાય. શ્રીજી મહારાજને આવી વાત કહી તો આપણે તો કેટલું બધું કરવું પડે. એટલે અને અભાવ ગુણમાં પડી ગયા છે કેટલા બધા, અને આપણે પણ જો પ્રાર્થના ના કરીએ, સાવધાની ના રાખીએ તો આપણે પડી જઈએ. પડી ના જઈએ કદાચ આવતા જતા હોય પણ તો એને સુખ ના આવે, અને દરેકમાં દોષ દેખાય. એકમાં દોષ દેખાય બધામાં દેખાય. આ આવો હશે એવું હોય નહીં, પણ તો એને લાગે બધા જ આવા છે, બધા બેકાર છે અને પોતે સારો છે. એવું છે, પોતે સારું છે એને લીધે જ અભાવ હોય છે. પોતાને દાસ પણ રહે, ના હું તો કાંઈ નથી, બધા મોટા છે સારા તો ના આવે, પણ પોતામાં ગુણ માને તો બીજાનો અભાવ આવે જ. એટલે પોતાને નિષ્કવાન સ્વામી ખાસ કહ્યું કે પોતામાં ઘણો માલ તો પછી બીજાને અભાવ આવ્યા જ કરે. એટલે અને મહારાજે યોગી આપણે તો આવી સરસ વાત કરી છે કે શાસ્ત્રી મહારાજને કહ્યું, હે શાસ્ત્રી મહારાજ, તમારા સંબંધવાળો ગમે તેવો હોય, તમારો સંબંધવાળો ગમે તેવો હોય પણ તેના માથાના મુકટ માનીએ તો આપણે પગના તરિયા ગણતા નથી. પગના તો એટલે ભાવગુણને પડ્યા એટલે આવું થાય. અને તુલસીદાસે કહ્યું, યોગી આપણે વાત કરી, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કે પહેનિયા મેરે તન કી ચામ. કે રામ નામ ભૂલથી નિખરે, એના મોડામાંથી, કોઈના મોડામાંથી રામ નામ ભૂલથી નીકળે તો એને મારા ચામડાની જોડા પહેરાઈ ગયો. આટલું બધું કે કેટલો તો મહિમા. યોગી શ્રીજી મહારાજ પણ એ જ કહ્યું કે જે ભગવાનના ભક્તનો, જેને ભગવાનના ભક્તનો જે મહિમા હોય એને સત્સંગી જાણવા. એટલે એ મહારાજે બધી ઘણી વાત કરી. અને મહારાજ આ બાબતમાં તો પોતે, મહારાજ પોતે જ વાત કરી કે મને કોઈનો અવગુણ આવે તો એને રાજી કરું, એ રાજી થાય એવું મને લાગે ત્યારે છૂટકારો થાય. તો આપણે તો કેટલું બધું કરવું પડે ભગવાનની વાત. એટલે આમાં પડવું જ નહીં, એમાં બધું બહુ નુકસાન થાય. અને બહાર કે હડકવા ચાલે, તમને કોઈનો અવગુણ આવે તો બીજાને કરવા નાશ, તમે બીજાને બોલાવીને બેસાડીને તમને એને, એ વ્યક્તિની વાત બીજાને કરવાના હોય. અને પછી બીજી વાત કે આવાને આવા જ બધા છે ફાઇનલ. એટલે બધું એમાં આપણે તો ગમે આવ્યો પણ બીજા બધાનું બગડે અને પોતાને ના જોવે. પોતાને ગમે એવો વાંકો ચૂકો હોય સ્વભાવ એ ના ગણે, પણ બીજાના દોષ કાઢે, દોષ કાઢ્યા જ કરે. આવો છે, આવો છે, આવો છે, પણ તું કેવો છે તું પોતે વિચાર કરે તો ઘણું બધું ટેમ ડાઉન થઈ જાય. પણ આપણે વિચાર ના કરીએ. અને આમાં જો યોગી આપે તો કેટલું બધું કહ્યું, અભાવગુણ જોવાની બારી હોય, અભાવગુણ જોવાની બારી હોય તો ત્યાં ના જવું. પણ આપણે તો જઈએ, બારીના નકુચા બધા તોડી ફોડીને નવરો કરીએ અને બારી ખોલીએ અને જોઈએ અને બીજા પાંચને બોલાવી દેખાડીએ, બીજું આવું છે બધું. તો એ આ સ્વભાવ બધા કાઢવાના છે. અને અભાવ ગણ તો યોગી આપણા શાસ્ત્રી મહારાજ, જો શાસ્ત્રી મહારાજ એક ગામડામાં હતા, તો એ ગામડામાં એક નિરન્મુખ સાધુ કરીને હતા, એ કોઠારી ગોરધનદાસ કોઠારીનો ખોદ ખોદ કરે, બોલ બોલ કરે. તો શાસ્ત્રી મહારાજ કહ્યું, એને ઊંચકીને બહાર લઈ જાઓ, ઊંચકીને બહાર લઈ જાઓ, બહાર નીકાળે. કેમ કે એટલે આવી રીતે મોટા પુરુષને અભાવની વાત. ભગતજી મહારાજ નડિયાદ હતા અને એમને 10-12 હરિભક્તને મોકલ્યા કે વડતાલ દર્શન કરી આવો. ત્યાંથી 11 કિલોમીટર થાય નડિયાદથી, તો ગયા અને દર્શન કરીને પાછા આવ્યા. ભગતજી મહારાજે કહ્યું કે શું જોયું બધું, શું સમાચાર આપો, કેવા ભાગા પહેરા, કહ્યું કે એ તો અમને કાંઈ યાદ નથી. તો તમને યાદ હોય એ વાત કરો. તો એમણે બધાની અવગુણની વાત કરી. એક સાધુ આમ બેઠા હતા, એક આમ આમ બેઠા હતા, એક આમ બેઠા હતા, એક ગપ્પા પડતા, આવી વાત કરી. ભગતજી મહારાજે કહ્યું, હવે ફરી જાઓ, ફરી દર્શન, અને એમની માફી માગીને પાછા આવો અને કાલે એક ઉપવાસ, એક ઉપવાસ લટકવાનું. એટલે ગમે જ નહીં મોટા પુરુષ. પ્રમુખ સાહેબ મહારાજે 100 ટનનું રોલર ફેરી નાખ્યું. 100 ટન એટલે એટલે 100 ટન એટલે 20 હાથી થાય, 20 હાથી 100 ટનનું રોલર ફેરવી નાખે. એટલે આવી વાત ગમે જ નહીં. યોગી આપણે ઝેર ખાવાનો રસ્તો ચડવું નહીં, એમની વાતો કરે છે. એટલે આપણા માટે તો એ રસ્તો જ બંધ, એ જોવાનું જ નહીં. એને બીજું બધું ઘણું જોવાનું છે. એક વ્યક્તિમાં ઘણા ગુણ હોય છે, આ ગુણ ના હોય તો આ સત્સંગમાં ટકે નહીં. તો બધા જો શ્રીજી મહારાજે શું વાત કરી કે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભક્તનો ગુણ ગાતો હોય તો એને મારી અતિશય સેવા કરી માની લઈશ. તો આમાં ના પડવું, ખોટના ધંધા કેમ. અવગુણ મહારાજ કે ભલે અમારી સેવા કરતો હોય અને મોટા સંતને ભગવાનનો અતિશય રાજીપો લીધો હોય, પણ જો અવગુણમાં પડે તો મહારાજે કહ્યું કે એ અક્ષરધામમાં ના જાય. હવે 2 ચોઈસ છે, એક ગુણ ગાઈને અક્ષરધામમાં જવાનું અને એક અવગુણ ગાઈને અક્ષરધામ બાદ શું કરવું. તો ચોખ્ખી વાત છે. અને આપણે વ્યવહારમાં બધું જે કરીએ, જો આપણે શાકભાજી લેવા જઈએ ને તો શું કરો, સારા સારા ભીંડા, સારા સારા બટાકા, સારા સારા રીંગણા એ લઈ લઈએ. તો આમાં ગુણ અવગુણ બે પડ્યા છે. તો ગુણ ના લઈએ, ગુણ ના લઈએ તો આમાં અભાવગુણની વાતમાં સડેલા રીંગણા, સડેલા બટાટા એ જ ભેગું કરીએ અને લાવીએ અને શાક બનાવીને ખાઈએ, એવું થાય. સારા સારી વસ્તુ એટલે બધું જ સારું આપણે ઈચ્છીએ, સારા લુગડા, સારા સારું ભોજન, બધું સારી ગાડી કાર, બધું સારું સારું આપણે લેવા જઈએ. અને અભાવગણી વાતમાં કચરો ભેગો કરો કેવી હોય તો બધું, એટલે અમારે ધ્યાન રાખવું કે આપણે શું કામ છે, અભાવગણ લેવાની જરૂર શું છે. બોલો, અભાવગણ લેવાની જરૂર શું છે, શા માટે લો છે? ગુણ, એમાં ગુણ જોવાની વાત છે. ગુણ ના જોઈએ તો અવગુણ બાજુ જોઈને એમાં ખોદખોદ કરીએ. તો એટલે આવી રીતે શ્રીજી મહારાજે ચોખ્ખી વાત કરી છે, એમનો ખૂબ અણગમો છે અભાવગુણ બાબતમાં. એટલે આપણે આપણા શિષ્ય છીએ, શિષ્ય ના હોઈએ તો બધું ચાલે, પણ ભગવાનને જે ગમે એવી આપણે રીત રાખવી. ભગવાન ના ગમે એનો ત્યાગ કરો. તો આપણે ગુણ જોવાની દ્રષ્ટિ જ રાખવી, એટલે અભાવ ગુણ આવે જ નહીં, ગુણ જ જોવા. કોઈ વ્યક્તિ મળે એમાં ગુણ જોવાનો પ્રયત્ન કરો. કોઈ પણ વ્યક્તિ મળે, નાનો મોટો બાળક હોય, એમાં ગુણ જોવાની દ્રષ્ટિ રાખવી. અને ગુણ તો હોય જ નીકળે. તો એ આવી રીતે અવગુણને ટાળવા માટે ગુણ દ્રષ્ટિ રાખવી. અને તમે ટેવ જ પાડવી, ગુણ જ લેવાની ટેવ પાડી, પછી ધીમે ધીમે ધીમે અવગુણ નીકળી જાય. સહજાનંદ સ્વામી મહારાજ.
1: મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતી

ప్రముఖ జితమనే మూలభూషు కహీ రే, కృప కరో ముజౌ పరే సుఖ.

0: महाराजनी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय, दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय।
1: આપણે સર્વપ્રથમ સૌ સાથે હાથ જોડીને સ્વામીજીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ।

છેલ્લા 25 દિવસથી આપણે સ્વામીશ્રીના પ્રસંગ દ્વારા જોતા આવ્યા છીએ કે ખરા અર્થમાં જ સ્વામીશ્રી આપણી માતા છે, સ્વામીશ્રી આપણા પિતા છે, સ્વામીશ્રી આપણા સ્વજન છે, સ્વામીજી આપણા મિત્ર છે, સ્વામીજી આપણી વિદ્યા છે, સ્વામીજી આપણું ધન છે અને સ્વામીજી આપણા દેવના પણ દેવ છે. આ લિસ્ટમાં બધું આવી ગયું, આમાં કંઈ બાકી રહેતું નથી. બધું આવી ગયા છતાં પણ છેલ્લે કહેવામાં આવ્યું છે કે તમેવ સર્વમ. આ તમેવ સર્વમની જરૂર શું હતી? બધું જ આવી ગયા પછી પણ તમે કહો બધું જ. કદાચ કોઈ કહે કે આપણે કોઈને પૂછીએ કે તમે મંદિરે આવો છો, અને જે સામે જવાબ આપે કે હા સ્વામી હું સોમવારે આવું છું, હું મંગળવારે આવું છું, હું બુધવારે પણ આવું છું અને ગુરુવારે પણ આવું છું અને શુક્રવારે પણ આવું જ છું, શનિવારે તો આવું જ પડે, રવિવારે તો રવિ સભા હોય, હું રોજ આવું છું, સાતે સાત વાર નામ આપ્યા પછી પણ કે હું રોજ આવું છું, જરૂર નથી. એક વાર કહી દીધું કે હું સાતવાના નામ દો, કાં તો રોજ કયો, બે ની કહેવાની જરૂર નથી, લાગો ટૂંકમાં કેવું હોય તો રોજ આવું છું, એટલું જ કહેવાની જરૂર હતી. તો કદાચ એટલું જ કીધું હતું, હે સ્વામી તમે વસર્વમ, એટલું જ આપણે કહી દીધું હતું, કેટલું ટૂંકમાં પચી જાત ને. પણ એમાં સ્પષ્ટતા નથી આવતી, જે એકદમ ક્લિયર પિક્ચર આપણે મળવું છે ને, તમે છો શું, વોટ આર યુ એક્ઝેક્ટલી. કોઈકને આપણે થાળી પીરસતા હોઈએ, સંતોને ઘણી વાર થાય, પેલું સંતોન રસોડામાં આવે અને આપણે પૂછીએ કે શું આપું તને, બધું આપી દો ને, પહેલાં પૂછે કે સ્વામી શું શું છે, પેલા કહો તો ખરા. આપણે કહે કે જો રોટલી છે, બે શાક, શાકમાં પણ કેવું કેવું શાક છે, જો દૂધી બટાનું શાક છે, તુરિયાનું શાક છે, પછી ફરસાણ પણ છે, કઠોર પણ છે, ફરસાણ છે, ચટણી છે, પાપડ છે, અથાણું છે, દહીં છે, દાળ ભાત પણ છે, છાશ પણ છે, શું આપું તને સ્વામી, થોડું થોડુંક બધું આપો ને. જવાબ તો એ જ મળે કે બધું આપો. તો પહેલે આપણે કીધું હતું કે બધું તને આપો, કે ના પહેલા મને જાણવું છે કે બધું એટલે શું. એમ સ્વામી આપણા માટે સર્વમ તો છે જ, પણ એ સર્વમ એટલે શું, એક ક્લિયર પિક્ચર આપને મળે કે સર્વમાં માતા પણ આવી જાય છે, પિતા પણ આવે, સ્વજન પણ, બધું આવે, પછી આપણે કહે છે કે તમે સર્વમ. એ જે રિએન્ફોર્સ થાય છે ને, દ્રઢીકરણ થાય છે, એ અગત્યનું છે. એટલા માટે તમે સર્વમ આપણે છેલ્લે બોલીએ છીએ. બીજું, તમે સર્વમનો પણ મહિમા કેમ છે? આપણે સ્વામીશ્રીને કહીએ છીએ કે સ્વામી આપ મારી માતા છો, માતા તો છો પણ પિતા પણ છો, અમારા માતા પિતા પણ છો, તમે મિત્ર પણ છો, મારા સ્વજન પણ છો, મારા વિદ્યા પણ છો અને મારા ધન પણ છો, મારું બધું જ તમે છો, એક સાથે તમે બધું છો. તમે એવા સર્વમ શું કહે છે? તમે બધું જ મારી એક સાથે છો. આજે પિતાને તમે કહો તું માતા બની શકીશ, અઘરું છે, પુરુષ માટે માતા બનવું નથી શક્ય. આજે જ્યારે કદાચ કોઈક પત્નીનો અકાળે અવસાન થાય અને પુરુષને બાળક, નાના બાળકો હોય, મોટા કરવાનો હોય, એ પિતા બિચારો ક્યાં સુધી પહોંચી વળે? માતાનો જે વાત્સલ્ય છે એ પોતે પૂરું પાડી શકે? અઘરું પડે છે. એટલા માટે તો બીજે લગ્ન પણ કરવા પડે છે, સ્વામી પણ છૂટ આપે છે ઘણી વાર. માતાનો રોલ છે ને જુદો છે. માતા ક્યારે પિતા નથી બની શકતી અને પિતા ક્યારે પોતે માતા પણ નથી બની શકતો. માતા પિતા એને મિત્ર બનવું હોય તો એ પણ અઘરું છે ને, જનરેશન ગેપ. આજે આપણે જે પ્રશ્ન જોયે છે વાલીઓ અને સંતાન વચ્ચે, આ જ પ્રશ્ન, જનરેશન ગેપ. માતા પિતા પોતાના બાળકને એની દ્રષ્ટિકોણથી નથી જોઈ શકતા. તમે 50 વર્ષના થયા છો, તમારો દીકરો 15 વર્ષનો થયો છે, અને તમે કદાચ એ 15 વર્ષના થાવ, પણ ક્યારના 15 વર્ષના? 1960ના 15 વર્ષના. આથી 40 વર્ષ પહેલાનું 15 વર્ષનું બાળક અને આજનો 15 વર્ષનું બાળક કેટલો ફેર પડે છે, એ જનરેશન ગેપ નડે છે. માતા પિતા પણ પોતાના બાળકને સખાની રીતે
એની સાથે વાર્તાઓ નથી કરી શકતા. કેટલા પ્રશ્ન થાય છે, તમારા આગળ છોકરા નથી આવતા, સંતો આગળ આવે છે. આ એક મહિનામાં કેટલા છોકરા આવીને રડી ગયા છે, સ્વામી મારા મમ્મી પપ્પાને એમ થાય છે હું ડૉક્ટર જ બનું, પણ મને ડૉક્ટરમાં રસ નથી, મારે એન્જિનિયર થવું છે. મારા ફાધર કહે છે કે મારા ફાધરનો કન્સ્ટ્રક્શન બિઝનેસ છે, મારે પરાણે મને સિવિલ એન્જિનિયરિંગમાં નાખે છે, મને સિવિલ એન્જિનિયરિંગમાં જરાય રસ નથી, મારે શું કરવું. કેટલાય છોકરાઓ આવી રીતે રડે છે. તમને કહી નથી શકતા, માતા પિતાને પોતાના સ્ટેટસમાંથી નીચે આવી પહેલાં તો ટાઈમ કાઢો પોતાના બાળક માટે. પૂછવું, શું ભણે છે તું, તને શું ગમે છે, શું નથી ફાવતું, ક્યાં તારી લગ્ની છે, ક્યાં રસ છે, તારું શું કરવું છે ભવિષ્યમાં, ટાઈમ કાઢવું, એને સાંભળવું, સમજવું, એને મદદ કરવી, હું ફાવવું. આ તો માતા પિતા માટે પણ અત્યારે દુષ્કર બની રહ્યું છે. શિક્ષકને આપણે પૂરતા જ નથી, શિક્ષક તો ગોખાવડાવશે બસ, માતા પિતા પણ બાળક પોતાના પિતાને પોતાના પુત્રને એક સાચા સ્વજન તરીકે, એક સાચા મિત્ર તરીકે વર્તાવ કરો એ પણ અઘરું પડે છે. આજે વિદ્યા અને ધનને પણ સુમેળ નથી હોતો, લક્ષ્મીને સરસ્વતી બનતું નથી હોતું બહુ. લક્ષ્મીને સરસ્વતી બહુ ભાગ્ય જ આપણે જોવા મળે છે. એવા કેટલાય આપણે કિસ્સા જોવા મળે છે કે અકિંચન પંડિત હોય અને અભણ શેઠિયો હોય. અકિંચન પંડિત એટલે બુદ્ધિનો ખાવ હોય પણ બિચારો ખિસ્સામાં દોકડું પણ ના જોવા મળે. અકિંચન પંડિત એટલે તો એટલા માટે તો જ્યારે પેલા અભણ શેઠિયા હોય, રાજા મોટા મોટા થઈ ગયા હોય, વારસદારમાં આવી ગઈ ગાદી, પણ બિચારાનો કદાચ વેપાર કરી જાણે પણ બુદ્ધિ ના હોય, બીજી લૌકિક બુદ્ધિ. એટલા માટે મોટા મોટા રાજાઓ તો બ્રાહ્મણને સલાહકાર તરીકે રાખતા, બ્રાહ્મણ બિચારા વ્યવહારી બુદ્ધિ નહીં પૂર્વના જમાનામાં, હવે તો બ્રાહ્મણ મોટા મોટા બિઝનેસકાર થઈ ગયા છે બધા. પણ વિદ્યા અને ધનનો પણ સુમેળ લેવો, માતા પિતાનો એક આમ જે જુગલબંધી આપણે કહીએ છીએ, માતા પિતાને જે મિત્ર, આ બધોનો સમન્વય કરો બહુ જ દુષ્કર છે. સાતમ ને સોમવાર ભાગ્ય જ ભેગા થાય, સાતમ ને સોમવાર પાછો શ્રાવણ માસનો સોમવાર એ તો ભાગ્ય જ. સારંગપુરમાં હનુમાનનું મંદિર છે અમારે, ત્યાં શનિવારે બહુ ગીર્દી થાય, ખબર પડી જાય કે શનિવાર લાગે છે, અને પૂનમે પણ બહુ ગીર્દી થાય, પણ પૂનમ અને શનિવાર ભેગા થાય તો ઓહો જોવા જેવું હોય સારંગપુરમાં. અને એમાં પણ જો કાર્તિક પૂનમ હોય અથવા ચૈત્રી પૂનમ હોય, મોટી પૂનમ, આ તો શ્રાવણની જે પૂનમ હોય, છેલ્લો શનિવાર કંઈક હોય તો ભારે ભીડ જામે. આ બધોનો સમન્વય થવો બહુ જ અઘરી વસ્તુ છે. કેવી રીતે આપણે સમજી શકીએ? ને બધા જુદા જુદા રોલ છે, માતાનો રોલ જુદો છે, પિતાનો રોલ જુદો છે, મિત્રનો રોલ જુદો છે, દરેકને ખાસિયત છે. આપણે જોતા આવ્યા છે એક મહિના સુધી, દરેકે તેની એક વિશેષતા છે. એ બધાનું બેલેન્સ કરવું બહુ જ અઘરું છે. કદાચ કોઈક એવા મળે તો એક પુરુષ કે જેમાં બધું જ આપણે સારામાં સારી રીતે, પાછું થોડુંક થોડુંક નહીં, બધું જ સારામાં સારું હોય તો એક આપણે કલ્પના કરો, એક સાધુની કલ્પના કરો. ચાલો એ પોતે કોઠારી હોય, એ આગળ વધ્યા છે. અને કોઠારી કેવા, બહુ ડાયનેમિક હે, વ્યવહાર કુશળ, વહીવટમાં એકદમ પાવરદાર, જમીન સંપાદન કરવી, કોઈને મનાવવું કરાવવું, નીચે સ્ટાફને બધાને રાજી રાખવા, કામ કેવી રીતે લેવું, કેવી રીતે આમ બધાને સંતોષપૂર્વક એ લોકોને પણ આમ હૈયું ભરી દેવું, એવા કોઈ કોઠારી હોય તો. અને ફક્ત કોઠારી નહીં, એ પોતે પાછળ સત્સંગ પ્રવૃત્તિ પણ કરાવી જાણે, ખાલી વહીવટ નહીં, પૈસા લેણદેણ કંઈ બિલ સાઇન કરે એવું નહીં, પોતે સત્સંગ પ્રવૃત્તિ કરાવી જાણે, વડીલ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, બાળ મંડળ, બધું જ એક સાથે પોતે ચલાવી શકે. કદાચ વડીલ મંડળ તમે ચલાવી શકો, બાળ મંડળ ના ચલાવી શકો, બાળમંડળ ચલાવવું ને બહુ ભારે છે. વેગ સાગર સ્વામી કે 1,00,000 ડૉક્ટરની વાત કરી શકું પણ 10 બાળકોની વાત ના કરી શકું. વેગ સાગર સ્વામી પોતે કહે છે, બાળકોને પણ રાજી રાખવા, કિશોરને પણ રાજી રાખવા, યુવકોને પણ રાજી રાખવા, વડીલો પણ રાજી રાખવા, સત્સંગ પ્રવૃત્તિની તમામ જવાબદારી તમાથે લઈ શકો. અને નાના મોટા પ્રવાસ હોય કે મોટા ઉત્સવો હોય, સ્વામીજી પધારણ હોય, પારાયણ હોય, કંઈક જોડી પર્વ હોય, અન્નકૂટ હોય, બધી જ વ્યવસ્થા તમે કરી શકો. નાના મોટા ઓનગોઈંગ પ્રોજેક્ટ, પ્રસ્તિદાન છે, કંઈક તમને બીજું કંઈક ફંડ રેઝનું કામ છે, બધામાં તમે એકદમ પાવરફુલ. એટલું જ ને પીઆર પણ કરી જાણો, આખા તમારા જિલ્લામાં તમારું નામ આમ છાપામાં મહિના મહિના આવતું જ હોય, લોકો મોટા માણસો આવતા હોય, પાણી પાણી થઈ જાય, તમારે મહાનુભાવ આવે, તમને ઇંગ્લિશમાં બોલતા ફાવે, તમને સંસ્કૃતમાં બોલતા ફાવે, તમને હિન્દીમાં બોલતા ફાવે, ગુજરાતી પારાયણ પણ જોરદાર કરો, પારાયણ કરો, પ્રવચન કરો, ગમે તે વિષય ઉપર, બહારના વિષય, ગીતા, મહાભારત, રામાયણ, એના પર તમે પારાયણ કરી શકો, તમે પ્રવચન પણ કરી શકો, સત્સંગ સમુદાયને પણ તમે સંતોષ આપી શકો. હે નામ ભક્તિ ચિંતામણી, વાચરામો સાણી વાતો, સ્વામીના પ્રસંગો, મહારાજના પ્રસંગો, બધી તમે પાવરફુલ હો પ્રવક્તા તરીકે. એટલું જ નહીં, તમે પૂજારી પણ હો, સારામાં સારા પૂજારી. પૂજારી ખાલી આરતી ઉતારે એવું જ નહીં, પાછું
તમને સાફો પહેરતા પણ આવડવું જોઈએ, તમને સીતાજીની સાડી પહેરાવતા પણ આવડવું જોઈએ. અને દરેક દરેક ઉત્સવના, દિવાળીના ઉત્સવમાં તમે જે વાઘા પહેરાવતા આવે, 15 ઓગસ્ટ હોય, રક્ષાબંધન હોય, પછી હિંડાળોનો ઉત્સવ હોય, જે પણ કે નાના મોટા તહેવાર હોય, બધું તમે જાણતા હો, એવા તમે પાવરફુલ અને સારામાં સારા તમે પૂજારી હો, તમારા ઠાકોરજીના ફોટા બ્રોશરમાં છપાતા હોય, ચંદનના વાઘા કરતામાં તમને આવડે, એટલું જ નહીં તમે ભંડારી પણ હો. અને ભંડારીમાં ખાલી દાળભાત શાક રોટલી નહીં, તમે બધું જ બનાવતા આવડે, આખો અન્નકૂટ તમને આવડે, બધા જ ફરસાનો, બધી જ મિષ્ટાનની વાનગીઓ તમને, એમાં બંગાળી મિષ્ટાન પણ આવી ગઈ, એમાં સાઉથ ઇન્ડિયન મિષ્ટાન આવી ગયું, સાઉથ ઇન્ડિયન ઢોસા ને ઇડલી ને બધું આવી ગયું, પંજાબી પનીર ને પરોઠા ને આ ને તે ને, નોર્થ ઇન્ડિયન પણ જે રાજસ્થાની ને મરાઠી ને, એટલું જ નહીં ભારત નહીં પાછું મેક્સિકન ને ચાઇનીઝ ને ઇટાલિયન ને સ્પેનિશ ને અમેરિકન ને ફ્રેન્ચ ને જે તમે ગયો, બધું જ તમે આવડતું હોય. આવો કોઈક સાધુ હોય તો કેવો કહેવાય, માણસ કેવો સાધુ કહેવાય? હે, તમે ના છો કે આવા સાધુ આપને મળે તો? હજી તમને કદાચ એનો મહિમા નહીં સમજાય, કારણ કે આ સાધુની વાત છે, આ સાધુની વાત છે. પણ તમારા માટે બીજું દ્રષ્ટાંત આપણે આપીએ, આપણે ઓલરાઉન્ડરની વાત કરીએ છીએ ને, કોઈક એવો કોઈ ક્રિકેટર હોય કે સારામાં સારો બોલર હોય, બોલર એટલે પાછો કેવો, ફાસ્ટ બોલિંગ બરાબર કરાવી જાણે, એમ બોલ આમ પાસ થઈ જાય, આમ આમ આંખના પલટ કરવામાં બોલ પાસ થઈ જાય, એવો જબરજસ્ત પોતે ફાસ્ટ બોલર હોય. ફાસ્ટ બોલર નહીં પાછો એકલો, પોતે મીડિયમ પેસ પણ બોલ કરી જાણે, એમાં પાછો ઇન સ્વિંગ પણ કરે, આઉટ સ્વિંગ પણ પોતે કરે, અને પાછો સ્પિનર પણ એવો જ, ઓફ સ્પિન પણ મારે, લેગ સ્પિન પણ મારે, અરાઉન્ડ ધ વિકેટ પણ બોલિંગ કરી શકે, ઓવર ધ વિકેટ પણ પોતે બોલિંગ કરી શકે, એવો પોતે બોલર હોય. સ્લો પીચ ઉપર પણ બોલિંગ કરી શકે અને ફાસ્ટ પીચ પર બોલિંગ કરી શકે, એવો કંઈક બોલર હોય તો. અને પાછો બોલર નહીં, બેટ્સમેન પણ હોય પાછો. અને કેવો બેટ્સમેન, ડાબા હાથે પણ રમી શકે અને જમણા હાથે પણ રમી શકે, સવ્ય સાચિન અર્જુનની જેમ, ડાબો હાથ કોઈક આવી ગયો હોય સામે અને જમણા હાથ પેલો રાઇટ હેન્ડ બીજો કોઈ બેટ્સમેન હતા, ફિલ્ડિંગ ના હોય વેર વિખેર કરી નાખે, કેપ્ટનને મૂંઝવણ થઈ જાય સામેવાળાને, એવો એવો બેટ્સમેન હોય. અને બેટ્સમેન પાછો એ ફ્રન્ટ ફૂટ ઉપર પણ પાવરફુલ, બેક ફૂટ ઉપર પણ પાવરફુલ હોય, એ શોર્ટ પીટના બોલને પણ મારી શકે, ઓવર ફૂલ લેન્થ બોલને પણ મારી શકે, હુક પણ મારી શકે, કટ પણ મારી શકે, સ્વિંગ પણ મારી શકે, બધી રીતે પાવર દો. એટલો જ નહીં, એ પોતે વિકેટ કીપર પણ હોય, સારામાં સારો વિકેટ કીપર. એટલો જ નહીં, પોતે ફિલ્ડિંગ પણ કરી જાણે, સ્લીપમાં પણ રહી શકે, ગલીમાં પણ રહી શકે, બાઉન્ડ્રી પણ રહી શકે. એટલો જ નહીં, પોતે કેપ્ટન પણ હોય, સારામાં સારો કેપ્ટન, એના ટીમના બધા મેમ્બર્સને સંતોષ આપી શકે એવો કેપ્ટન, પાછો આજકાલના કેપ્ટન નહીં, એ બધાને સંતોષ આપી શકે કેપ્ટન નહીં પાછો, પોતે કોચ પણ હોય, પોતે મેનેજર પણ હોય, આને કેવો કહેવાય? આને ઓલરાઉન્ડર કહેવાય કે નહીં? આને ઓલરાઉન્ડર કહેવાય. આવો કોઈક હોય તો આવું મળે, આવા સ્વામીજી છે. આપની રીતે આપને સમજાય એટલા માટે દર્શન આપવા પડે છે, તો પણ હજી સ્વામીજી નહીં સમજાય આપને, કારણ કે આપણે હજી એક વ્યક્તિને પણ આપણે નથી પામી શક્યા. આપણે કોઈક માતા છે, કોઈક પિતા છે, કોઈક પુત્ર છે, કોઈક ભાઈ છે, કોઈક પાડોશી છે, કોઈક કોઈક બોસ છે, આપણે પોતાનો રોલ હજી પામી શક્યા છે? હું સાચા અર્થમાં પિતા બની શક્યો છું? જ્યારે આપણે એક રોલને પણ નથી પાર પામી શક્યા, તો એક જ રોલ, એક જ વ્યક્તિને બધા રોલ ક્યારે આવે? સ્વામીનો મહિમા આપણે ક્યારે સમજી શકશું? આપને ખબર પડે, એક પિતા તરીકે, એક પતિ તરીકે એક વ્યક્તિને આપણે આ જીવન સંતોષ આપી શકીએ છે? બસ તમારી જાતને પૂછો, બહુ અઘરું છે. ટોલ્સ્ટોયે કઈ વાત કરી, બહુ સુંદર ભારે વાત કરી કે, તો ટોલ્સ્ટોય એવું કહે છે, તમે એક વ્યક્તિને જિંદગી સુધી પ્રેમ આપી શકો જો એક મીણબત્તી આખી જિંદગી બળી શકે તો. એક મીણબત્તી આખી જિંદગી પ્રગટ રહી શકે, પ્રજ્વલિત? એમ ના પાડી દીધી, તમે એક વ્યક્તિને ક્યારે સંતોષ નહીં આપી શકો, તો બધાને ક્યારે સંતોષ આપી શકો? સર્વને સર્વદા સર્વથા સંતોષ આપવું એ તો અશક્ય જેવું લાગે છે, સ્વામીશ્રી અશક્ય પણ આપણા માટે શક્ય કર્યું, કારણ કે એ આ લોકનો પ્રેમ નથી, એ આપણે આગળ વાત કરશું હમણાં. સ્વામીશ્રીનો પ્રેમ એ આપણા માટે ઓલ ઇન વન પ્રેમ છે, સ્વામીશ્રીના એક જ પોતે વ્યક્તિ છે, છતાં પણ ઘણા બધાને ઘણા બધા રૂપે દર્શન થાય છે. સ્વામીજી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત એ પોતે રજૂ કરે છે. સ્વામીજી 88 સાલમાં ડર્બન હતા, આજે સ્વામીજી જોહાનિસબર્ગ પહોંચ્યા છે, સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકાનું બીજું એક શહેર છે ડર્બન. ત્યાંના એક જૂના લંડનના યુવક હરનીશ પટેલ, અત્યારે જે ત્યાગ સ્વરૂપ સ્વામી છે, અને એને બીજા એક ભાઈ હતા ગોવિંદ સ્વામી, પોતે ધામમાં ગયા. એમના પૂર્વાશ્રમના ત્રીજા ભાઈ હરનીશ, બધા સંતો અને સ્વામીને ઋષિ તરીકે બોલાવે છે.
એકવાર ઋષિ સ્વામી બાપાને કહે છે કે સ્વામી યુ આર માય ફ્રેન્ડ, યુ આર માય ગુડ ફ્રેન્ડ, એમ કહીને સ્વામી બાપાને ઇંગ્લિશમાં વાત કરી. સ્વામી બાપાએ સામેથી શું કીધું કે અમે તારા ગુડ ફ્રેન્ડ તો છીએ, પણ તારા ગુડ ગુરુ પણ છે અને તારા ગુડ ફાધર પણ છે, ત્રણેય છે. સ્વામી શ્રી આ પ્રસંગમાં ત્રણેય જ વાત કરી છે, પણ સ્વામી એનો સ્પષ્ટ એની સ્પષ્ટતા કરે છે. સ્વામી કે અમે તો તારા ગુડ ફ્રેન્ડ તો છીએ, પણ તારા ગુડ ગુરુ પણ છે અને ગુડ ફાધર પણ છે, ત્રણેય છે. સ્વામી શ્રી જો નિરૂપણ કરે છે, ગુડ ગુરુ માનીએ તો ભક્તિભાવ રહે, પિતા માનીએ તો દાસપણું રહે, આજ્ઞા પડાય, અને ફ્રેન્ડ માનીએ તો સાથે નિખાલસપણે નિષ્કપટપણે વર્તાય. આ સ્વામી બાપાએ ત્રણ પાત્રની વાત કરી, ગુરુ એટલા માટે ભક્તિભાવ, પિતા એટલા માટે આજ્ઞાપાલન, અને દાસપણું મિત્ર નિખાલસપણું અને નિષ્કપટપણું. સ્વામી કીધું કે ત્રણેય અમે તારા છે. આ તો ત્રણની વાત થઈ, એનાથી પણ એક આગળની વાત છે. સ્વામીજી 85 સાલમાં એ વખતે નગર ચાલતું હતું આપણું દ્વિશતાબ્દી મહોત્સવ. સ્વામીજી રાત્રે 11 અમદાવાદમાં એક હોસ્પિટલમાં એક આપણા હરિભક્ત અને ગુણભાઈ ભૂપેન્દ્રસિંહ ચોડાસામાને મળવા માટે જાય છે. તબિયત થોડીક બગડી ગઈ હતી, સ્વામીજીને મળી અને પાછી ઉતારી તરફ આવી રહ્યા હતા. રાત્રે 11 હતા. એ વખતે ગાડીમાં ઇન્દ્રવદન એક વાત કરે સ્વામી આપણને. ઇન્દ્રવદન કહે છે કે સ્વામી ડોંગરીજી મારા જેવું કહેતા કે જેને મા બાપમાં હેત ના થાય તેને ગુરુમાં તેને ભગવાનમાં પણ હેત ના થાય. આવી વાત ઇન્દ્રવદન કરે છે. સ્વામી પણ ઘણી વાર પોતું ઉલ્લેખ કરે છે, ત્યાં પેલું કેટલકેમાં પણ આ વાત કરેલી. એ વાત તો પ્રસંગ એ પ્રસંગ જુદો છે, પણ ઇન્દ્રવદન આવું કહે છે કે જેને માતા પિતામાં ના હેત થાય તેને ભગવાનનો પણ હેત ના થાય. પછી પોતાની વાત કરે છે તો સ્વામી એનો અર્થ એવો થયો કે મને ભગવાન ક્યારે હેત ભગવાનમાં હેત નહીં જ થાય, એમને તો નાનપણમાં માતા પિતાનો પ્રેમ નથી મળ્યો, એટલે કે મને માતા પિતાનો પ્રેમ મને મળ્યો નથી, હું હેત પ્રીત કરી શક્યો નથી, માટે ભગવાનનો મને હેત નહીં થાય, એવું જ ને? આવો પ્રશ્ન બાપાને પૂછે છે ગાડીમાં. સ્વામી બાપા જે માર્મિક વચન કહે છે ત્યાં સ્વામી કહે છે કે જો તારે તો મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો કે જે કયો હોય, તને તો મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો જે કયો હોય આ મળ્યા છે તે યોગી બાપા જ છે, માટે તેમાં આત્મબુદ્ધિ કરવી. સ્વામી બાપા એ વખતે યોગી બાપા તરફ નિર્દેશ કર્યો કે મા બાપ કયો કે ગુરુ કયો કે સ્વજન કયો કે જે કયો હોય તે તમે એવ સર્વમ, એ યોગી બાપા છે, એમાં આપણે આત્મબુદ્ધિ કરવાની છે. બીજો એક પ્રસંગ આપણે જોઈએ. સ્વામી શ્રી અમદાવાદમાં હતા, રવિસભાનો કાર્યક્રમ ચાલતો હતો. એ વખતે રઘુવીર ચૌધરી આપણા જાણીતા એક સાક્ષર સાહિત્યકાર, એ રવિસભામાં પોતે વાત કરી રહ્યા હતા. તાજેતરમાં જ પોતે ઇંગ્લેન્ડ જઈ અને ત્યાંનો જે સત્સંગનો પોતે પરિચય મેળવેલો, ત્યાં હરિભક્ત સાથે બેઠક ઉઠક થઈ કેટલાક હરિભક્તનો અંગત પરિચય પણ થયો, એના જે અનુભવો એ પોતે રવિસભામાં કહી રહ્યા હતા. એમાં વિશેષ વાત તો એ હતી કે બ્રહ્મિયારી સ્વામીના પૂર્વાશ્રમના જે બધા સંબંધીઓ એમનો ભેટો ત્યાં થયો હતો, અને એમના સંબંધીના મહિમાની વાતો પોતે રવિસભામાં કરી રહ્યા હતા. એટલે બ્રહ્મિયારી સ્વામી ખબર પડી કે અમારા ઘરની વાત બધી આવે છે, એટલે પોતે થોડાક શરમાઈ ગયા કે આપણી વાત ક્યાં સાંભળવી. એટલે પોતે ઊભા થઈ રવિસભામાંથી અને સ્વામીશ્રી રૂમમાં પોતે પહોંચી ગયા. આમ રઘુવીર ચૌધરી બહુ ઇમોશનલી બધી વાતો કરતા હતા, એટલે એ વાત બધી પૂરી થઈ ગઈ. બ્રહ્મિયારી રાહ જોતા કે સ્વામી બાપા અમારા રૂમમાં આવશે. બાબા રૂમમાં પ્રવેશ કર્યો અને હવે પહેલાં તો મસ્તી કરી, પહેલાં તો આમ બે આંગળી કરી આમ અને આંખ ઉપર આમ કર્યું કે કેમ બ્રહ્મિયારી, એમ રડું આવી ગયું કે મમ્મી પપ્પાની વાત સાંભળી રડું આવી ગયું. પછી હસ્યા, પછી બાપા બેઠા પલંગ ઉપર. પછી બાપા શું બોલે છે, બાપા કહે છે કે જો માતા પિતાનો માતાનો પ્રેમ જુદો છે અને પિતાનો પ્રેમ જુદો છે. સ્વામી જાણે છે, સ્વામી કે માતાનો પ્રેમ જુદો છે અને પિતાનો પ્રેમ જુદો છે, પણ ગુરુમાં તો 2-in-1 બે પ્રેમ આવી ગયા. સ્વામીશ્રી આટલું બોલીને પલંગ ઉપર બેસે છે, પણ પછી પોતે જ પોતાના વાક્યમાં સુધારો કરે. સ્વામી કહે કે 2-in-1 નહીં, ગુરુ તો 1-in-1, ગુરુમાં તો 100નો પ્રેમ આવી જાય છે. સ્વામીશ્રી આપણા માટે ખરેખર તમેવ સરમ એ બિરુદ સાર્થક કર્યું છે. આપણા માટે હર કોઈનો પ્રેમ એ પ્રમુખ સાહેબ મહારાજમાં આવી ગયો છે. આપણે કદાચ વ્યાખ્યા પણ ના આપી શકીએ, માતા પિતા સિવાય બીજું શું હોઈ શકે આપણે ખબર નથી, પણ એ જે કંઈ હશે ને એ પણ આમ આવી જ ગયું. ભલે આપણે કદાચ બોલતા નહીં આવડતું હોય, આપણે વિચારતા ના આવડતું હોય, આપણે કદાચ વ્યાખ્યા નહીં આવડતી, કદાચ આપણે પ્રસંગ પણ નહીં આવડતો, આપણે કહેતા ના આવડતું હોય, પ્રસંગ કહેવાની જરૂર નથી, અનુભૂતિનો વિષય છે. આપને અનુભવ થશે કે ના, સાંઈ બાપા મારા માટે એ સર્વ છે. આ સર્વની વાત, આ 1-in-1ની વાત, ઓલરાઉન્ડર થવાની વાત, એ બધાને સર્વથા સર્વદા સર્વને પ્રેમ આપો,
એ કેટલી દુષ્કર વાત છે. અને તો બાપાએ વાત કરી કે માતા પિતાનો પ્રેમ એનાથી પણ વિશેષ છે આ તો, કારણ કે આ પ્રેમ છે ને એ દિવ્ય પ્રેમ છે. આ તો ખાલી આપણે એક શ્લોક ના આપણે એક આધાર આપી લીધો છે, તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ છે સખા તમેવ. એ માતાના આધારે આપણે કેટલાક લક્ષણો જોયા કે માતા જન્મ આપે છે, માતા પોષણ આપે છે, માતા રક્ષણ કરે છે, માતા માવજત કરે છે, પિતા પોતે એ પિતૃછાયા આપે છે, પીઠવાડ આપે છે, માતા પિતા પોતે લગ્ન કરાવડાવે છે. આ બધા તો આપણે લૌકિક લક્ષણ છે. એકચ્યુઅલી આપણી બુદ્ધિમાં બેસે એટલા માટે આ લૌકિક લક્ષણના આધારે આપણે સ્વામીશ્રીના પ્રસંગ કેટલા ગોઠવ્યા. હકીકતમાં એ પ્રસંગો ગોઠવાના નથી હોતા, સ્વામીશ્રી જીવન જ પોતે બોલે છે, અનુભૂતિનો વિષય છે. સ્વામી આપણામાં મમતા છે, માતા જેવો પ્રેમ છે, આપણે સમજાય એટલા માટે માતા જેવો પ્રેમ આપણે કહીએ છીએ. પણ મમતા કરતાં પણ સ્વામીશ્રીનું જે પ્રેમ છે દિવ્યતા છે, મમતામાં દિવ્યતા ભળે છે, કારણ કે એ કલ્યાણકારી છે. આખરે માતાનો પ્રેમ પણ માયાવી જ છે ને, માતાનો પ્રેમ પણ, માતાના પ્રેમમાં પણ સ્વાર્થ તો રહ્યો જ છે. અંતે આ લોકનો પ્રેમ છે, લોહીની સગાઈ છે. આ લોકના આ જન્મના માતાને, જન્મ જન્મ માતા ક્યાં આપણે કોઈ યાદ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમમાં ભલે મમતા આપણે દેખાય, માતાનો પ્રેમ પણ એમાં સ્વાર્થ નથી, એમાં દિવ્યતા છે, અહમમત્વ નથી, એમાં કલ્યાણની ભાવના છે, એમાં જીવનું સાચું હિત એમાં સમાયેલું છે. એટલે માતા કરતાના માતા કરતા પ્રેમમાં પણ એ જુદો પ્રેમ છે, જીવની સગાઈ છે, આત્માના માતા પિતા છે. સ્વામીશ્રી મુંબઈ માતા, એ વખતે એક રાકેશમાં કોનો નામનો 6 વર્ષનો બાળક સ્વામીશ્રી પાસે આવે છે. એકદમ સુનમૂન થઈ ગયો. સ્વામી ઘર વાત કરી કે સ્વામી મારા પિતાજી અકસ્માતમાં સ્વર્ગમાં પહોંચ્યા છે, મારા પિતાજી મને બહુ યાદ આવે છે, શું કરું. હવે આવો 6 વર્ષનો બાળક કે નાની ઉંમરમાં એને પિતાનો પ્રેમ ના મળે, હુંફ ના મળે, બિચારો શું કરશે, કેવી રીતે મોટો થશે, માતા પણ કેવી રીતે મોટો કરી શકે. બાપા એને એકદમ પ્રેમથી માથે બર્થડે બધા હાથ ફેરવે છે, અને પછી ધીમે ધીમે થોડીક વાત કરે છે કે જો યાદ તો આવે સ્વાભાવિક છે, પણ રડવાથી થોડા કંઈ પિતાજી પાછા આવી જવાના છે, આપણે ભગવાનને યાદ કરવા, ધીમે ધીમે દુઃખ ઓછું થઈ જશે. પછી સ્વામી કહે છે કે પિતા હતા એ વાત સાચી, પણ એ તો દેહના પિતા છે ને, આપણા આત્માના પિતા તો શ્રીજી મહારાજ છે અને યોગીજી મહારાજ છે, એમને યાદ કરવા. સ્વામી બાપા કહે છે આત્માના પિતા તો કોણ છે, ભગવાન ને સંત છે. પછી પછી એમાં પણ ખાલી જ્ઞાન આપીને એમ છોડી નથી મૂકતા, વાંધો નહીં મંદિરમાં આવતો રહેજે, જે પણ કંઈ જરૂર પડે અમે છે, પૂછતો રહેજે. સ્વામી બે રીતે જ્ઞાન પણ આપે છે અને હું પણ આપે છે, પણ અંતે તો સમજાવી દીધું જ કે અંતે તો બધા જ સંબંધો આ દેહના જ છે, બધા જ સંબંધો દેહના છે, આ જન્મના જ. 84 લાખ જન્મ આપણે થઈ ગયા છે, આત્મ સ્થિર રહ્યો છે, આત્મા એક નહીં રહ્યો છે, દેહ તો કેટલાય બદલાઈ ગયા છે. શાસ્ત્રો આપણે કહે છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આપણે માતાનું ધાવણ આપણે ધાવ્યું છે. વિચાર કરો સમુદ્રનું પાણી કેટલું અગાધ છે, આપણે પામી શકીએ એમ છે. અમારા નર્મદા સરોવર, આપણે સરદાર સરોવર જોવા ગયા હતા, ઓહ અધધ થઈ જાય, આટલું બધું પાણી, આમ આપણને કે આ પાણી આપણે કહીએ ને નાથી શકશું, આ ડેમનું શું થશે એવું આપણે થાય. પણ એ પાણી એ સમુદ્રમાં આવે ત્યારે સમુદ્ર જેમ કેટલા, એક જન્મમાં એક બાળક આમ થોડી કઈ 80 વર્ષ જીવન સુધી માતાનું ધાવણ ધાવે છે, કેટલા મહિના ધાવે, 3 મહિના 6 મહિના વર્ષ, ચાલો ને વર્ષ બાળકે ધાવે માતાને, માણસ ચાલો માન વાળી રસ, એક વર્ષમાં બાળક એ કેટલું પાણી દૂધ પીતું હશે, એક ટેન્કર કલ્પના કરો, ચાલો એક ટ્રેક્ટર એક ટેન્ક, એક જન્મમાં એક બાળક એક ટેન્કર પોતે દૂધ પી છે, સમુદ્રમાં કેટલા ટેન્કર ખાલી થતા હશે, કલ્પના બેસે છે. કેટલો જન્મ, કેટલા જન્મ વીતી, અને પાછા સસ્તન પ્રાણી જ પણ દૂધ પીતા હોય છે, સસ્તન પ્રાણી જ પોતે દૂધ પીતા હોય, પેલા આ પેલા કાચિંદા ને પેલા પેલા અજગર ને બધા થોડા કઈ પાણી પીતા દૂધ પીતા હોય છે. તો એ બધો કેટલાય જન્મ તે પસાર થાય કે યાદ પણ નથી આપને, અને એક જન્મના પ્રેમમાં આપણે બસ માતા માતા, બરાબર છે, એનો ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી. પણ એના કરતા જે આત્માના સગા છે, આત્માના જે માતા છે, એને કેવી રીતે ભૂલાય. એ એ જે માતાનું જેમ એ જે ખરું માતૃત્વ છે, આત્મિક માતૃત્વ, એ તો બહુ જ જુદું છે. મહાભારતમાં શાંતિ પર્વમાં જ્યારે ભીષ્મ પિતા યુધિષ્ઠિરને બોધ આપે છે, ત્યારે યુધિષ્ઠિર આ વાત કરે છે કે માતા પિતા કરતા પણ ગુરુ ચડી જાય છે. પોતે કહે છે ગુરુર ગરિયાન પિતૃતો મિતૃત માતૃતસ ચોત મે મતી, પિતૃત અને માતૃત કરતા પણ ગુરુ ગરિયાન ગુરુ પતે ચડી જાય છે. શા માટે, કેમ,
ત્યાં જવાબ આપે છે. એનો જવાબ આપણે વિષ્ણુ સ્મૃતિમાં આપણે મળે છે, સોરી મનુસ્મૃતિમાં મળે છે. મનુસ્મૃતિમાં પોતે કહે છે કે ઉત્પાદક બ્રહ્મદાત્રો ઘર્યાન બ્રહ્મદા પિતા બ્રહ્મજન્મ હિ વિપ્રસ્ય પ્રેત્ય ચેહચ શાશ્વતમ. કે આ લોકમાં બે સરખામણી કરે છે કે ઉત્પાદક એટલે કે માતા પિતા અને બ્રહ્મદાતૃ એટલે કે જે ગુરુ આપણે બ્રહ્મ સુધી બ્રહ્મદાનનો આપણે જન્મ ગતિ કરાવી શકે છે, આપણો બુંદ સૃષ્ટિમાંથી આપણે નાર સૂત્રનો દેહ પાવી શકે છે, એવા જે ગુરુ એ બેની સરખામણીમાં કોણ ગરિયાન કોણ ચડી જાય? તો બ્રહ્મદઃ પિતા, બ્રહ્મદાતા ચડી જાય. કેમ? કારણ કે આ લોકના માતા પિતા તો ખાલી આપણે માનવ શરીરમાં માનવ જોડે આપણે શરીરનો જન્મ અપાવે છે, પણ જે ગુરુ છે આપણે શાશ્વત જ્ઞાન આપે છે, શાશ્વતી આપણે અસ્તિત્વ આપે છે. આ લોકનું જીવન તો કેટલું 80 વર્ષ પછી શું, પણ આપણો આત્મા તો અમર છે ને. એ અમરત્વ સાચો અમરત્વ આપણે કોણ પ્રમાણી શકે? સિકંદરને એકવાર પૂછવામાં આવ્યું કે તમે તો મોટા રાજા છો, શહેનશાહ આલમ છો, છતાં પણ આજે આખી દુનિયા તમારી પગે ઝૂકે છે, છતાં પણ તમે એરિસ્ટોટલને હાથ જોડો છો તમારા ગુરુને, શા માટે આવું? ત્યારે સિકંદરે બહુ સુંદર જવાબ આપ્યો. સિકંદરે કીધું કે મારા પિતા, પ્રશ્ન એવો હતો કે તમે તમારા પિતાને જેટલો આદર નથી આપતો, એટલો આદર તમે એનાથી પણ અધિક તમે એરિસ્ટોટલને તમે આદર આપો છો. ત્યારે એરિસ્ટોટલ પોતે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સિકંદર પોતે કહે છે કે ફ્રોમ એરિસ્ટોટલ

માતા કરતા પણ સંત કેમ ચડી જાય? પોતે કહે છે કે એક ડગલું અમે આગળ ભાળ્યા, એક ડગલું અમે આગળ ભાળ્યા, જનનીથી જગમાં સંત, માત સોડાવે ને સંત જગાડે, ભેળવી દે ભગવંત. સંતનો સ્વભાવ છે એવો જનનીની ગોદ જેવો. માતા સોડાવે, હાલડા ગાય પંપાડે અને પાણી દૂધ પીવડાવીને એને સોડાવી દે, પણ સંત છે ને એ આપણે જાગૃતિ આપે છે. સ્વામીશ્રી પાસે કલકત્તાથી આપણે એક હરિભક્ત હર્ષદભાઈ વાડિયા, એમનો 5-6 મહિનાનો બાળક એ સ્વામીશ્રી પાસે લાવે છે વર્તમાન ધરવા માટે, અને સીધો સ્વામીશ્રીને ખોડામાં જ મૂકી દે છે. એ વખતે નાનો બાળક, 5-6 વર્ષનો બાળક, એને આંખ બંધ હતી હોય અને આંખ બંધ હોય છે. સ્વામીશ્રી એમના ખોડામાં લે છે બાળકને અને પ્રેમથી સ્વામીશ્રીની આંખ ઉગાડે છે, નાના બાળકની આંખ ઉગાડે છે. અને પછી શું બોલે છે? મહાત્મા જાગો. એકદમ મીઠી હલકે સ્વામીશ્રી બોલે છે, મહાત્મા જાગો. અને નાનો બાળક છે એ આંખ ઉગાડે છે. સ્વામીશ્રી કે મહાત્મા જાગે ખરા. સ્વામીશ્રી નાના બાળકને પણ મહાત્મા તરીકે સંબોધી શકે છે. અબ્દુલ કલામે પણ માગ કરેલું, સાંઈ બાપા જ્યારે ત્યાં ગાંધીનગરમાં જ્યારે બાળ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ આપણે ઉજવાયો, સ્વામીશ્રી બાળકો આગળ પહેલી જ વાત શું કરે છે? આત્મા પરમાત્માની વાત કરે છે. અબ્દુલ કલામને જ્યારે ખબર પડી કે સ્વામીશ્રી આત્માની આ પરમાત્માની વાત બાળકોને કરી રહ્યા છે, અબ્દુલ કલામ બહુ સરસ એમનું ઓબ્ઝર્વેશન હતું, આત્મે જાગ્યા ખરા. પછી બાપા નામ પૂછે છે કે નામ શું છે? એટલે હર્ષદભાઈ કે સ્વામીનું નામ રાજ છે. હવે કહો, વાહ રાજ. પછી બાળકને સંબોધીને સ્વામી શું કહે છે? જો આપણે આ લોકનું રાજ નથી લેવો, આપણે તો ભગવાનની ભક્તિ કરવી અને ભગવાનના ધામમાં પહોંચવું છે, ભગવાનનું રાજ આપણે મેળવવું છે. આ જાગૃતિ ગીતામાં લખ્યું, યા નિશાસર ભૂતાનામ, આ લોકમાં જે બધા જ સુતેલા છે ત્યાં સંત જાગેલા છે. એટલે કે લોકો તો ભગવાનની ભક્તિમાં તો સુતેલા છે, ઘોર નિંદ્રામાં છે, એમાં સંત પોતે જાગેલા છે. અને જેના પ્રત્યે આજે દુનિયા માત્ર જાગેલી છે વિષય ભોગમાં, એમાં સંત સુતેલા છે. એ આપણે જ્યારે આપણે સુતેલા છે વિષય ભોગમાં, આપણે ભગવાનની ભક્તિમાં, એમાંથી ભગવાન આપણે સંત આપણે જગાડે છે. અને લખ્યું અહીંયા, ભેળવી દે ભગવાન, ભગવાન સાથે જોડી આપે છે. સૌની વાતમાં પણ લખ્યું, બાપના હૈયામાં સ્ત્રી છે તો પણ આવે છે છોકરાને, અને સંતના હૈયામાં ભગવાન છે તો ભગવાન આપે છે. બાપના હૈયામાં સ્ત્રી છે, માતાના હૈયામાં સ્ત્રી નથી એવું લખ્યું. ઘણા હરિભક્તો કહેતા હોય છે, સંતોમાં તમે કેટલાક જીવનમાં તમે તપાસ કરશો, માતાએ પ્રેરણા આપી હશે. કેટલાય એવા સંતો છે, જૂના જૂના વડીલ સંતો તમને કહેશે, તમે પૂછશો તો કે માતા થકી પ્રેરણા મળી. બહુ જ ભાગ્ય જેવા પુરુષો હશે, પિતાઓ હશે કે જેને છોકરાને પ્રેરણા આપી. ના એવું નથી, પણ સ્વામી બોલી ગયા છે કે બાપના હૈયામાં સ્ત્રી છે, સ્ત્રીના હૈયામાં પુરુષ એવું નથી લખ્યું, બાપના હૈયામાં સ્ત્રી છે મારે છોકરાને પરણાવે છે. પણ સંતના હૈયામાં શું છે? ભગવાન છે, ભગવાનમાં જોડી આપે છે. સ્વામીશ્રી ગઢડા માતા 92 સાલનો પ્રસંગ છે, એટલે વખતે તો જૂના અવતારને બધા હતા. એ વખતે વડોદરાના જ બેસોની મહાજન સ્વામીશ્રી પાસે આવે છે. એ લોકોના અરસપરસ દીકરા દીકરીને લગ્ન લેવાના હતા. સ્વામીશ્રી પાસે કંકોત્રી લેવા માટે આવ્યા, તારીખ મુહૂર્ત આમ કંકોત્રી બ્લેન્ક એ લોકો લાવ્યા હતા. પણ સ્વામીશ્રી જે રીતે મુહૂર્ત આપે એ પ્રમાણે મુહૂર્ત એ લોકો લખી અને ઠાકોરજીના ચરણે એ કંકોત્રી ધરવાના હતા. સ્વામીશ્રી મુહૂર્તને બધું આપ્યું. પછી સ્વામીજી ગમત કરી, વિરચંદ મોદી ત્યાં હતા. બાપા વિરચંદ મોદીને આગળ ઉલ્લેખ કરીને કહે છે કે મોદી, કે આ બચ્ચુભાઈ તમારા ગોર કહેવાય કેમ? એટલે બચ્ચુ કાકા એકદમ ગરગર થઈ હાથ જોડી દે કે સ્વામી અમારા ગોર તો આ લોકના બધા ગોર, તમે અમારા ગોર. સ્વામી કહે કે જો ગોર હોય એ આ લોકનું ભેગું કરી આપે. સ્વામી એમ એક્શન કરી, ગોર હોય એ આ લોકનું ભેગું કરી આપે, અમે તો ભગવાન સાથે ભેગું કરી આપે. સ્વામી કહે છે કે અમે તો પરલોકના ગોર છે, તમારો હસ્તમેળાપ એ ભગવાન સાથે કરી આપે છે. એવા સાચા ગુરુ, એવા સાચા માતા, સાચા પિતા એ પ્રમુખ સ્વામી મહારાજ, આત્માના આત્માના માતા પિતા. આવા તો કેટલાય દ્રષ્ટાંતોનો પાર આવે એમ નથી, આવા તો કેટલાય સૂક્ષ્મ લક્ષ્મણો તો કેટલાય રહી ગયા છે. રોજ અહીંથી જાઓ કથામાં આમ ત્યાં જાઓ, કહો આ પ્રસંગ રહી જ ગયો, આ પ્રસંગ રહી જ ગયો, કાલે કહીશ કાલે કહીશ, બીજો વિચાર આવી જાય, બીજા પટ્ટા પર ચડી જાય, તમને કેટલા પ્રસંગો છૂટ્યા હશે. સ્વામીના પ્રસંગમાં દૈવત કેટલું છે. એક પ્રસંગ આપણે કહીએ ને, સમયની મર્યાદા છે, બુદ્ધિની મર્યાદા છે, સંજોગોની મર્યાદા છે. એક પ્રસંગ ખાલી નાનો આમ તો પ્રસંગ આવે સ્વામીશ્રીને કે દરેકે દરેકના અંતરમાં નવો પ્રસંગ સૂચે, મારો પણ આવો પ્રસંગ બને, મેં પણ આવો પ્રસંગ વાંચ્યો, સંતોને કેટલા નવા નવા પ્રસંગો સ્ફુરે. કથા પૂરી થઈ નથી ને કે હરિભક્ત કહેવા આવે, સ્વામી મારો પ્રસંગ આવો જ બન્યો છે. સ્વામીના પ્રસંગમાં દૈવત છે, એક જીવતું જાગત જગતું એક મૂર્તિમાન આ સ્વરૂપ છે, એટલા માટે એને આપણી સમક્ષ રહી ગયા છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો જે આપણે ગુણગાન ગાઈએ છે પ્રત્યક્ષનો જ માલ છે, એમની હાજરીમાં એમની ઉપસ્થિતિમાં આપણે દિવ્ય ઉપસ્થિતિમાં આપણે પ્રસંગો ગાઈએ છીએ, એમનો મહિમા

ગાઈશ, એમાં જ મજા આવે છે ને. બાકી તો પુસ્તકો તો છે જ, શાસ્ત્રોમાં તો કેટલા બધા અવતારો અને ભક્તોના ગુણગાન આપણે ગાઈએ, પણ આપણી નજર સમક્ષ એ પુરુષ જીવન જીવી ગયા, જીવી રહ્યા છે, એનો મહિમા છે. આજે હું ગમે તે ગપો મારું, તમે સ્વીકારો? મન સ્વામી હાજર છે, વડીલ સંતો હાજર છે, એ લોકોની હાજરીમાં આપણે પ્રસંગો ગાઈએ છે. તમને જ નહીં કબૂલ કરો, તમે કદાચ કઈ પ્રસંગ આગુ પાછું થઈ ગયું હોય, તમે જ ઉલટાણ તમે કહેશો, સામેથી તમે ઊભા થઈ શકશો, તમે મારા કરતા વધારે પ્રસંગ કહી શકશો બધા ભેગા થઈને, કે ના આ વાત સાચી, આ વાત ખોટી છે. અહીંયા ગપો નહીં ચાલે, બીજે બધે ચાલશે. આ ગુનાતીત સમાજ, આ ગુનાતીત સમાજે સાચો માલ ચાખ્યો છે, અહીંયા ગપ્પા નહીં ચાલે. એટલા માટે પ્રમુખ સાહેબ મારનું આપણે જયારે જીવન જોઈએ છે, એક એક પ્રસંગમાં અપરંપાર આપણે નેતી નેતી જ લાગે છે. આપણે આમ સ્વામીના ગુણ આપણે ક્યારે પામી શકશે એવું લાગે. આપણે જે મંગલાચરણ પેલું કરીએ છીએ ને, ઘણા ભક્તોને ગમી ગયું છે, અક્ષરજીન સ્વામીનું રચિત આ મંગલાચરણ છે.

કહીં રે. સ્વામી શ્રીના ગુણ એવા અપરંપાર છે કે એ ગુણનો પાર શારદા પણ નહીં કહી શકે. એને મૂલવવા કેવી રીતે? આપણે હીરે હીરે નહીં રે પ્રમુખજી, તમને મૂલવું નહીં રે. આપણે કદાચ બધા જ ગુણો હીરા બધા આખા દુનિયાને હીરા માણે કે ભેગા કરશું તો પણ આપણે નહીં પામી શકીએ એવા સ્વામીશ્રીના અપરંપાર છે એવા ગુણો છે. બધા નીલમના સન્માન એ પણ ઓછા છે, ઘસી બ્રહ્માંડોના પ્રાણ એ પણ ઓછા છે. આજે સ્વામીશ્રીને આપણે શું આપી શકશું? જાણે એ જે ઋણ આપણા ઉપર છે, એમને જે ગુણ છે, એનું જો આપણે મૂલવણી નથી કરી શકતા તો આપણે એની કિંમત ક્યારે ચૂકવી શકશું? જેનો આપણે આમ લિસ્ટ પણ નથી કરી શકતા તો આપણે એનું રીપે, એનું બિલ આપણે ક્યારે વળતર વળી શકશું? અશક્ય લાગે છે. સ્વામીશ્રીનો આપણા જે ઉપર જે આ ગુણ છે, આ જે ઋણ છે, એ અનંત ભવમાં પણ આપણે ક્યારે ચૂકવી શકશું કે નહીં એ પ્રશ્ન છે. એક લોક એક જન્મમાં એક માતાનું ઋણ પણ આપણે ચૂકવી શકીએ એમ છે? ઉમાશંકર જોશી આપણા ગુજરાતીના બહુ મોટા એક સાહિત્યકાર સાક્ષર થઈ ગયા, એ માતાનું ઋણ વિશે પોતે લખે છે. એ પોતે કહે છે કે માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ કોઈ પણ રીતે ચૂકવી શકાય એમ છે? પછી સમજાવે છે, ખરું જોતા એ ઋણ નથી. ઋણ ગણીને પણ પૈસામાં હિસાબ માંડી શકાય એમ છે. પણ પોતે પોતાની ભાવના રજૂ કરે છે, જગતની માતાઓનું ઋણ ચૂકવાનો જો સ્વયં ભગવાન હવાલો લે તો ભગવાનનું પણ દેવાળું નીકળે. ઉમાશંકર જોશી પોતે કહે છે કે માતાનું ઋણ કેવું છે એ કદાચ ભગવાન પણ નહીં ચૂકવી શકે તો આપણો તો ક્યાં હિસાબ છે? માતાનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ છે? એ પૈસા કંઈ ચૂકવાય એમ છે? માતા જે રીતે આપણે 9 મહિના સુધી ઘરમાં આપણે રાખે છે, આપણી માવજત કરે છે, આપણા માટે ચરી પાડે છે, એ બાળકને પછી જ્યારે પ્રસૂતિ એ જે વેદના છે એ માતા જ જાણે. એ જાણે એ વેદના પ્રસૂતિ પછી પણ જે પોતામાંથી ભોગ આપે છે એને ધવડાવે છે, એ બધું ઋણ આપણે ક્યારે ચૂકવી શકશું? નહીં ચૂકવી શકે. મહાન સ્વામી એક જૂનો પ્રસંગ યાદ કરે છે. 77 સાલમાં પોતે અમેરિકામાં હતા, સાથે ડૉક્ટર કેસી પટેલ આપણા જે મેડિકલ સત્સંગ મંડળના પ્રમુખ. એ વખતે ઘરે હરિભક્તના ઘરે પ્રધાનમંત્રી થાય છે, એક યુવાન મળે છે, વલાસણનો હતો મૂળ. એ વખતે માતા પિતા ભારતમાં હતા, છોકરો ત્યાં હતો. એટલે કેસી કાકા બધી વાત સમજાવે કે તું જો તો ખરા, તું અહીંયા આવ્યો છું, તારા માતા પિતા ત્યાં છે, તું પૈસા કમાય છે, તું માતા પિતાને યાદ કરે છે કે નહીં? કે એમાં શું યાદ કરવાનું? સામે પડે છે, હું મારી રીતે કમાઉં છું, હું મારી રીતે મારું ખાઉં છું. કે એમ નહીં, તું તું મોટો થયો, એમને મોટો થયો, તારા માતાને જન્મ આપ્યો, તને ખવડાવ્યું, તને દૂધ પાયું, એ તું કેવી રીતે ભૂલી શકે? છોકરો શું કહે છે કે મને કેટલું દૂધ પીવડાયું, એનું બિલ કેટલું થાય, મને બિલ મોકલી આપશો, બિલ આપી દઈશ, પૈસા આપી દઈશ. આ કઈ પૈસામાં ગણિત થઈ શકે એમ છે? દલપતરામ કવિએ બહુ સુંદર લખ્યું છે, ઘણી

જમાતો. દલપત રામ કવિના જે માનના ગુણ આપણે પહેલા પણ જોઈ ગયા છે એમાં છેલ્લું પદ છે, ગણિતે ગણાથી નથી તે ગણાતું. એ ગણિત કઈ માનતું નથી, પૈસા કેટલા થાય એ બિલ કઈ અપાય છે, જેનું બિલ અપાતું નથી એના પૈસા ક્યારેય ચૂકવાય એમ નથી. માતા ક્યારે બિલ આપે છે કે જો 9 મહિનાનું ભાડું આટલું થાય, અને મુંબઈમાં એટલે મુંબઈનો તો સ્ક્વેર ફૂટનો ભાવ વધી જાય, અને દૂધ પ્યોર પાણી નાખ્યા વગર એકદમ બરાબર વિટામિન વાળું ગરમ કરેલું, સાકર પણ અહીં નાખવી પડે, એ દૂધનો ભાવ શું થાય, એ બિલ આપે છે માતા ક્યારે? ઋણ ક્યારે ચૂકવાય? એ માતાનો ઋણ ચૂકવાય એમ નથી. એમ આ માતાની, એક માતાની, અને માતાને એવું જ થાય છે કે હજી મેં કર્યું જ નથી. સ્વામી શ્રી મને એવું જ લાગ્યા કરે છે, મેં તમારા માટે કંઈ જ આટલું બધું કર્યા પછી પણ એવું લાગ્યા કરે મેં કર્યું કંઈ કર્યું નથી, એ એવું તમે ઋણ કેવી રીતે ક્યારે ચૂકવી શકો? સ્વામીશ્રી મહુદા માતા. સ્વામીશ્રી બોર્ડવા જતા હતા, મીટિંગ પૂરી થઈ અને સ્વામીશ્રી સોફામાંથી ઊભા થઈ બાથરૂમ જઈ રહ્યા હતા. એ વખતે એક બાજુ બ્રહ્મગિરી સ્વામી હતા, બીજી બાજુ ભગવતચરણ સ્વામી હતા. સ્વામીશ્રી બાથરૂમમાં જતા એટલે એમના સ્લીપર એમ પહેરવાની ઈચ્છા થઈ, એમને સ્લીપર પહેરીને બાથરૂમમાં જવાના હતા. એ વખતે બ્રહ્મગિરી સ્વામીએ બાપાના સ્લીપર ઊંચા કર્યા, બાપાને બતાવ્યા કે સ્વામી જો તમારા આ સ્લીપર છે તમે જો. પછી પોતે બહુ આમ વ્યંગમાં પોતે બોલ્યા કે સ્વામી તમારા સ્લીપર છે ને તમારા જ પગા સ્લીપરમાં આવે છે, તમારા જ પગા સ્લીપરમાં આવે છે. કેવાનો ભાવ તે જ હતો કે તમારા આ પેંગણામાં બીજા કોઈનો પગ આવી શકે એમ નથી. આ દુનિયામાં કોઈ એવા પુરુષ નથી કે તમારા આ સ્લીપરમાં તમારો એમ તમારા એમના પગ મૂકી શકે. કેમ કે તમે જે સમાજ માટે કર્યું છે આજે કોણ કર્યું છે? પછી બ્રહ્મસિંહ શું કહે છે કે સ્વામી તમે છે ને એકવાર શાંતિથી એક લિસ્ટ કરો, તમે એક લિસ્ટ કરો કે મેં શું શું કર્યું છે, કેવા કેવા કાર્ય મેં કર્યા છે. બ્રહ્મસિંહ સ્વામી એવું બોલ્યા કે તમે એ લિસ્ટ બનાવશો ને જ્યારે તમે વાંચશો ને તમને તમારી જાતની ઈર્ષા આવશે, કહો આ કોણ કરી ગયું, આટલું મેં કર્યું આટલું, તમને જ તમારી ઈર્ષા આવશે કે આવું કોઈ પુરુષ આટલું કરી શકે સમાજ માટે. સ્વામી સેવા ગડગડા થઈ ગયા. સ્વામી કે ના ના આપણે ક્યાં કર્યું છે, આ તો બધું મહારાજ કરી ગયા છે, યોગ્ય આપણે સંકલ્પથી શાસ્ત્રમાં બળથી બધું થાય છે. જે પુરુષે પોતાની જાતને ઘસી નાખી છે લિટરલી, હજી પણ થાય છે મેં કંઈ કર્યું જ નથી મારે ઘણું ઘણું બાકી છે, પોતાની જાતને લિટરલી ઘસી નાખી છે. આપણે પ્રસંગ પહેલાં કીધો હતો અને એકદમ આનુષાંગિક છે, એ પ્રસંગ યાદ કરીને આપણે પછી અહીંયા આજનો દિવસને પૂરું કરીએ. સ્વામી કહે છે કે મેં તમારા માટે હરિભક્તો માટે દેહ ઘસી નાખ્યો છે. સ્વામી શ્રી 95 સાલમાં લંડન હતા. એ વખતે લંડન મંદિરની પ્રતિષ્ઠા બાકી હતી, થોડાક દિવસ બાકી હતા. સ્વામીશ્રી પ્રતિષ્ઠા પહેલાં એક હરિભક્તના ઘરે રહેતા, મોહનભાઈ કોલોરામાં, આપણા વિશ્વેશ્વર અને પુરુષોના પિતાશ્રી. સ્વામીને એવું કહે છે મંદિરમાં આપણે રહેશું તો બાંધકામનું બરાબર બધું મારા લીધે જ બધું કામ અટકી જશે, બધા સંતો હરિભક્ત મારી વ્યવસ્થામાં જ પડશે, એના કરતાં આપણે દૂર રહીએ થોડુંક, અને મીટિંગને બધું આપણે મંદિરમાં કરશું અને રોજ રોજ હરિભક્તના ઘરે કરશું, રોજ રોજ આપણે સાઈટ ઉપર નિરીક્ષણ કરતા જશું. રોજ સાંજે બાપા ત્યાં હરિસંતોને બોલાવે અને મંદિર મોસની ત્યાં મીટિંગ થાય. એકવાર સાંજે સ્વામીજી ઠાકોરજી જમાડી અને સંતોની રાહ જોતા હતા, સંતો આવશે પછી આપણે મીટિંગમાં બેસીએ. સ્વામી તો એક એક પણનો ઉપયોગ સદઉપયોગ કરનારા, એટલે ઠાકોરજી જમાડી લીધા પછી બાપા નીચે જ બેસી ગયા જમીન ઉપર જ, પાછળ સોફાનો ટેકો, પગ લાંબા કરેલા, પોતાના ખોળામાં ઓશિકો હતું અને ઓશિકા ઉપર પેડ લઈ અને પેન સાથે બાપા પોતે પત્ર લેખન કરી રહ્યા હતા. ધીમે ધીમે સંતો બધા આવતા ગયા, પત્ર થોડોક લાંબો હતો એટલે થોડીક વાર હતી પત્ર પૂરો થવાની. સંતો શાંતિથી દર્શન કરી રહ્યા હતા. જેવું પત્ર પૂરો થયો સ્વામીજીએ પેન મૂકી, પેડ મૂકી અને એક બાજુ ગોઠવી દીધું બધું, અને સ્વામીજી સંતો સામે જોયો, સંતો સ્વામી સાથે જોયો. પછી બાપાએ પૂછ્યું કે સંતો શું જુઓ છો? સામે એક સંત હતા એટલે એમ થોડી ગમત સૂજી. સંતે કીધું કે સ્વામી અમે તમારા ચરણાવિંદ જોઈએ છે. અમે તો એવું સાંભળ્યું છે કે જે ભગવાન હોય એના ચરણાવિંદના સ્વરચિહ્ન હોય, અને જે સંતે અંગો અંગમાં ભગવાનને ધાર્યા હોય તો એના ચરણાવિંદ પણ સ્વરચિહ્ન હોવા જોઈએ કે નહીં? એટલે અમે તમારા ચરણાવિંદ જોતા હતા, અમે શોધતા હતા કે આ સ્વરચિહ્ન ક્યાં ગયા. સ્વામી શ્રી બહુ જ માર્મિક તે ઉત્તર આપે છે. સ્વામી કે પધરામણી કરી કરીને ઘસાઈ ગયા છે. આમ આપણે ઘણું બધું સમજવાનું છે. સોળચિહ્ન જોવા નથી જવાનું આપણે. એમનું જીવન બોલે છે કે સોળચિહ્ન હોય કે ના હોય એ તો ભગવાનનું સ્વરૂપ જ છે. એની કઈ સાબિતી નથી ભગવાનપણાની. ભગવાનપણની સાબિતી શું છે? પોતાના ભક્ત માટે ઘસાઈ જવું. મહારાજે કીધું કે મારામાં ગુણ શો કે મારા ભક્તનો પણ ભક્ત બની શકો એ મારો ગુણ છે. સ્વામીશ્રી આજે આપણા ભક્તના પણ આપણા માટે પોતાનો દેહ કુરબાન કર્યો છે, એ હવે ગુરુ
જે અનંત એક માતાનો પર જ્યારે ગુણ આપણે નથી કરી શકતા, ઋણ નથી ચૂકવી શકતા, એવી અનંત માતા, એવા અનંત પિતા, એવા અનંત સ્વજન, એવા અનંત મિત્ર, એવા અનંત વિદ્યા ધન બધું જ તમેવ સર્વમ, એનું ઋણ હવે ક્યારે ચૂકવી શકશું? શું ખપશે સ્વામીશ્રીને? આ લોકને કઈ નહીં ખપે, આ લોક તો બધું તો તજીને આવ્યા છે. જે લોક ભોગ તજીને વિચરે તેને શું અર્પણ કરીએ, એને શું ખપશે? એક જ વસ્તુ ખપશે એ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Oh.

दिशतु कुशलम् स्वामी।

આપણે પ્રમુખ ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા છે. આ અભ્યાસ કેટલો મહત્વનો છે એ આપણે એક જર્મન ચિંતક સમજાવે છે. જર્મનીમાં એક બહુ જ મોટા ચિંતક થઈ ગયા, દાર્શનિક થઈ ગયા, એનું નામ હતું શોપનહાવર. ભારત માટે અને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ આદર હતો, અંતરથી આદર હતો. એટલું જ નહીં, ભારતના શાસ્ત્રનો પણ એમને ખૂબ જ ગહન અભ્યાસ હતો. આપણા ઉપનિષદો એમને બરાબર વાંચેલા, એને અભ્યાસ કરેલા અને એના ઉપર એમને ઘણું ચિંતન કરી અને લેખો પણ લખેલા. એમના આવા ઊંડા અને તલસ્પર્શી અભ્યાસ પછી પોતાનો અનુભવ કહે છે કે આજે ઉપનિષદનો અભ્યાસ એ કેવો છે. તો પોતે કહે છે કે ઇન ધીસ વર્લ્ડ દેર ઇઝ નો સ્ટડી સો બેનિફિશિયલ એન્ડ એલિવેટિંગ એઝ ધેટ ઓફ ધી ઉપનિષદ્સ. એટલે કે આ દુનિયામાં ઉપનિષદનો જે અભ્યાસ એની સરખામણીમાં ઊભો રહી શકે એવો બીજો કોઈ અભ્યાસ નથી જે ઉપનિષદ અભ્યાસ એવો ઉન્નતકર છે અને ઉપકારક છે. એમણે તો ઉપનિષદો વિશે વાત કરી, તો આપણા માટે પણ આ પ્રત્યક્ષ ઉપનિષદ જ છે. આપણે પ્રમુખ ઉપનિષદનો અભ્યાસ કરી રહ્યા છે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોનો અભ્યાસ કરી રહ્યા છે, સાક્ષાત પ્રગટ ગુરુ હરિનો આપણે સામીપ્ય સેવી રહ્યા છે. આ ઉપનિષદ જ છે. તો જ્યારે આપણે આ પ્રમુખ સ્વામી મહારાજના આવા દિવ્ય અદ્વિતીય પ્રસંગોનો આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ, આપણા અંતરમાં પણ એક ગૌરવ હોવું છે. કેટલું મહાન કાર્ય આપણે કરી રહ્યા છીએ. કદાચ કોઈક અહીંયા આવીને કોઈનો પરિચય આપણે આપવામાં આપીએ કે આ ભાઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મેડિકલમાંથી પસાર થયા છે, તો આપણને ગૌરવ થાય ને. તો બીજા કોઈની વાત થઈ, આપણો પોતાનો દીકરો હોય તો આખા ગામને આપણે કહેતા ફરીએ આ તો હાર્વર્ડ નહીં, હાર્વર્ડની પણ હાર્વર્ડ, દુનિયા માત્રની જે પણ કંઈ યુનિવર્સિટી હશે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ, યેલ, બર્કલી, અને મેડિકલ કે નહીં, પણ જે આધ્યાત્મિક વિદ્યા, બ્રહ્મ વિદ્યા, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એનો મહિમા, એનો ગૌરવ સાથે આપણે આગળ વધીએ. આપણે પ્રમુખ ઉપનિષદમાં એક શ્લોકના આધારે સ્વામીશ્રીના ગુણ આપણે ગાઈ રહ્યા છે. એમાં આજે આપણે માતાના લક્ષણો જોઈ રહ્યા છે. તો સર્વપ્રથમ આપણે સૌ સમૂહમાં હાથ જોડી સ્વામીશ્રીની મૂર્તિની સ્મૃતિ સાથે આપણે આ શ્લોકનું ગાન સાથે કરીએ.

માતા દૂધ આપે છે, માતા ધવડાવે છે, માતા પ્રેમથી પોષણ આપે છે, એ વિષયક આપણે વાત ઘણી આપણે ગઈકાલે કરી. માતા દૂધ આપે છે એ કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે, ભગવાનની કેવી મોટી કૃપા છે. દેવાનંદ સ્વામી એમના પદમાં લખે છે,

धीरज धर तू अरे अधीरा। ભગવાનની કેવી મોટી આ કૃપા છે, હાડ માસના અને ચામડાના એક પૂતળામાં ભગવાને દૂધ મૂક્યું છે બાળકના સંપોષણ માટે, તો માતા બાળકને દૂધ આપે છે. માતા જ્યારે પહેલી વાર પોતાના બાળકને એ સ્તનપાન કરાવડાવે છે, ધવડાવે છે, એ ક્ષણ કેવી દિવ્ય છે, એ ક્ષણ કેટલી પવિત્ર છે કે એ વખતથી માતાનો અને બાળકનો એક બહુ વિરલ સંબંધ ત્યાંથી સદાય છે. એ માણસ મરે ત્યાં સુધી એ દૂધના આધારે જીવે છે. એ જે પવિત્ર સંબંધ સદાય છે એના સંદર્ભમાં એક બહુ સુંદર વાક્ય ઇંગ્લિશમાં કહેવાયું છે, દેર ઇઝ નથિંગ હોલ્ડિયર ઇન ધીસ વર્લ્ડ than the first consciousness of love. કે આ દુનિયામાં પ્રેમ પ્રાપ્તિની પ્રથમ પ્રતીતિ સિવાય બીજું કશું જ પવિત્ર નથી. પહેલી વાર જ્યારે એ બાળક આવી રીતે માતાનો સંબંધ સાધે છે અને માતા અને બાળકનું જે પછી એનું ચિરકાળ જે સંબંધ સધાઈ રહ્યો છે એ જે પ્રથમ ક્ષણ કેટલી પવિત્ર છે, ત્યારથી ધ ફર્સ્ટ કોન્શિયસનેસ ઓફ લવ, એને ખ્યાલ આવે છે કે આ મારી માતા છે. એ જે સંબંધ સધાઈ રહ્યો છે બાળક અને માતા, ત્યારથી જ આમ જુદા પાડી શકતા નથી. એ માતા અને બાળકનો સંબંધ આપણે જોઈ રહ્યા છીએ. જેમ માતા બાળકને દૂધ આપે છે એમ સ્વામીશ્રી પણ આપણે સૌને પ્રેમથી પોષે છે. દૂધ તો પ્રતીક છે, પ્રેમ દ્વારા સ્વામીશ્રી આપણે સૌને પોષે છે. પણ એ પ્રેમ કેટલો જુદો છે જગતથી. ગઈકાલે આપણે જોયું સ્વામીશ્રી ક્યારેક ક્યારેક એ શબ્દ દ્વારા પણ એ પ્રગટ કરતા હોય છે. બહુધા તો સ્વામીશ્રી પોતાના ક્રિયા દ્વારા જ એ બતાવતા હોય છે, પણ ક્યારેક ક્યારેક સ્વામીશ્રી બોલી જાય છે આઈ લવ યુ. પણ એ જે આઈ અને એ જે લવ, એ આ કોઈક સ્વામીશ્રી કોઈ પેલા ફિલ્મી કલ્ચરમાંથી નથી બોલતા આઈ લવ યુ. એ દિવસ જ્યારે સ્વામીશ્રી લુસાકા એરપોર્ટ ઉપરથી આ જીતુ મલાવીને ફોન ઉપર વાત કરી, એ દિવસ કંઈ ફ્રેન્ડશીપ ડે નહોતો. સ્વામીશ્રીને માટે એક સ્થાયી ભાવ છે, એમની આ ધ્રુવ પંક્તિ છે. બોલે કે ના બોલે, એ અંતના અંતરમાં સતત આ વાત એ ગુંજતી રહે છે. સ્વામીશ્રીના મનમાં એમ છે કે બધાને હું ચાહું છું. આ સ્વામીશ્રીનો પ્રેમ એ માતા કરતાં પણ ઘણો ચડિયાતો છે. કેવી રીતે? સ્વામીશ્રીના પ્રેમમાં છે ને કોઈ માયાનો લેશ નથી. માયા એટલે શું? મારા જે વાત કરી અહમ અને મમત્વ, એ માયા. માતાના પ્રેમમાં ઘણી બધી વિશેષતાઓ હશે પણ અહમ અને મમત્વ પણ ભારોભાર છે. માતા શું કહે છે? હું મારા બાળકને સાચું. માતાના મનમાં એ જ છે ને, હું મારા બાળકને સાચું. તું તારા બાળક, તું સાચવે કે ના સાચવે મને પડી નથી, પણ હું મારા બાળકને સાચવીશ. હું એને રમાડીશ, હું એને જમાડીશ, હું એને વાલ કરીશ. કદાચ બીજા કરશે ને, થોડીક વાર ગમશે, આડોશી પાડોશીની બધી બાઈઓ આવે અને પોતાના બાળકને રમાડે, થોડીક વાર ગમશે, પણ પછી એને થશે કે આ તો મારું બાળક છે, તમે કેમ રમાડીને લઈ જાઓ છો. એના અંતરમાં પણ એવી ઈર્ષા જાગે છે કે ના ના, આ તો મારો બાળક છે. પાડોશીની બાઈઓ હોય અને પોતાના બાળકને નવા નવા કપડાં આપે, રમાકડા આપે, તો માતા એ સહન નથી કરતી. માતા પોતાના બાળકને કહે છે, બેટા આપણે ના પાડી દેવી, એ તું છે નહીં આપે, આપે તો હું આપું. કારણ કે માતાને એવું છે કે હું મારા બાળકને ચાહું. અને કદાચ આડોશી પાડોશીને પણ બાળકો પોતાના જ કોઈક પુત્રના કોઈક એવા મિત્ર હોય, ભાઈબંધ હોય અને ઘરે આવે ત્યારે માતા એને નવા નવા કપડાં આપે છે એ બીજા બાળકોને. એ તો પેલા બાળકો રમવા આવે તો નવો તાજો નાસ્તો કરે ને પણ ઝટ અંદર મૂકી દે છે કે આ લોકો જાય પછી મારા બાળકને જમાડો. મારો બાળક છે ને, બીજાને શા માટે જમાડે? તેમ પોતાની માતા જમાડશે. માતાના પ્રેમમાં પણ અહમ અને મમત્વ છે, એટલે કે માયાનો ભાવ છે. સ્વામીશ્રીના પ્રેમમાં કોઈ અહમ અને મમત્વ નથી. જેમ ગાગર અને સાગર, જેમ બિંદુ અને સિંધુ, એમ માતા અને મહાત્મા. માતાનો પ્રેમ કેવો છે? ગાગર જેવો. મહાત્મા એટલે સંતનો પ્રેમ એ સાગર જેવો છે. માતાનો પ્રેમ બિંદુ જેવો, સંતનો પ્રેમ સિંધુ જેવો. ગાગરમાં તમે સાગરનું પાણી ભરો
ગુણધર્મ ગધર્મા બધા જ સરખા હશે. જે પણ તમે કદાચ કેમિકલી એનું જે એનાલિસિસ તમે કરો, પૃથ્થકરણ કરો, તો જે પણ કંઈ કેમિકલ્સ, એનું કમ્પોઝિશન, એનું જે પ્રવાહિતા, એનું જે સલાઇનિટી, એટલે કે જે કંઈ એનું ખારાશ, બધું જ જે તમને સાગરમાં જોવા મળશે એ બધા જ ગુણધર્મ પેલા ગાગરના પાણીમાં પણ જોવા મળશે. જે પણ કંઈક તમને વિશેષતાઓ, ખામી અને ખૂબી જે તમને સિંધુમાં જોવા મળશે, સમુદ્રમાં, એ દરેકે દરેક એના ગુણ લક્ષણો વિશેષતાઓ એ પ્રત્યેક બિંદુમાં તમને જોવા મળશે. પણ એક જ ગુણધર્મ ખૂટે છે, જે ગાગરમાં નથી પણ સાગરમાં છે, જે બિંદુમાં નથી પણ સિંધુમાં છે. એ શું છે? વિપુલતા. સાગરના બધા જ લક્ષણ કદાચ પેલા ઘડામાં આવી જશે, પણ વિપુલતા ક્યાં છે? વ્યાપકતા. એમ માતાનો પ્રેમ ભલે કદાચ આ જુદા જગતથી બધા પ્રેમ કરતા મૂઠી ઉચેરો હોય, પણ હજી સંકુચિત છે. સંતનો પ્રેમ તો બધા ઉપર એક સરખો વ્યાપક છે. સ્વામીશ્રી સર્વને ચાહે છે, એટલે માતા કરતા પણ એ પોતે વિશેષ છે. સ્વામીશ્રી જ્યારે પ્રેમ કરવા જાય છે ત્યારે કોઈ રગ રાગ કે કોઈ નાત જાત કે કોઈ એવા લૌકિક ભેદભાવ જોતા નથી. સ્વામીશ્રી આ લોકમાં તમે જો જે પણ કંઈ પ્રેમ થાય છે, કેવા ઉપર છેલ્લા સંબંધથી પ્રેમ થાય છે, આગળની થોડીક આપણે વાત કદાચ પછી દિવસોમાં કરશું, પણ આ લોકના પ્રેમમાં પણ આ બધા જ આ જે ઔપચારિક ભાવો છે, જે જાગતી ભાવો છે, આપણે જે ટેવાયેલા છે, સમાજના જે વાતાવરણમાંથી આપણે આવીએ છીએ, એની અસર આપણા મન ઉપર થાય છે, એટલે આપણો પ્રેમ પણ એ રીતે જ વ્યક્ત થાય છે. રીડર્સ ડાયજેસ્ટમાં નાની એક વાર્તા આવેલી, પણ બહુ મર્મસભર વાર્તા હતી. અમેરિકાના એક શહેરમાં એક હપસી છોકરો હતો. એ જે શહેરમાં જે પરુમાં રહેતા હતા ત્યાં લગભગ બધા ધોળિયાઓ જ રહેતા હતા, અને એ જે સ્કૂલમાં જતો હતો એમાં પણ બહુ જ ઓછા કાળિયાઓ હતા. સ્વાભાવિક છે, આજની તારીખે પણ રંગભેદની થોડીક આછી પાતરી નીતિ તો ત્યાં હોય જ. આ છોકરો એ જ્યારે પણ સ્કૂલેથી દોડી દઈને ઘરે આવે ને ત્યારે કોમ્પ્યુટર પર બેસી જાય, અને હોમવર્ક પૂરું કર્યું નથી ને તરત જ કોમ્પ્યુટર પર. આમ તો હવે હોમવર્ક પણ લોકો કોમ્પ્યુટર પર જ કરતા હોય છે, પણ રાત દિવસ કોમ્પ્યુટર પર જ બેસે. જ્યારે આજુબાજુના છોકરાઓ આમ બહાર રમતા હોય, હરવા ફરવા જતા હોય, તો આ ઘરમાં ને ઘરમાં જ કોમ્પ્યુટર સામે જ, અને બસ એમાં જ એટલો મશગુલ રહેતો રાત દિવસ. એના મમ્મી પપ્પા કે અને બીજા બધા એના સગાવાલા પણ કે એના કઝિન્સ બધા કે તું બહાર કેમ રમવા જતો, સ્પોર્ટ્સ રમ, આમ કર, તેમ કર, બીજા કેટલા બધા છોકરાઓ છે તારા નેબરહુડના, તારા આ શેરીના, પણ તું કોમ્પ્યુટર સામે જ મારું મોઢું ઘાલીને બેઠો રહે છે. કારણ પેલો છોકરો કહે છે, મને બહુ મજા આવે છે કમ્પ્યુટર સાથે. એ કમ્પ્યુટર જડ છે, એમાં શું મજા આવે કે, પણ મને કમ્પ્યુટર સાથે જ મજા આવે છે. પણ કેમ કમ્પ્યુટર સાથે તને આટલી બધી મજા આવે છે? એક વાક્ય કરીને આખી વાર્તા પૂરી થાય છે. એ કહે છે, ધ કમ્પ્યુટર ડઝન્ટ નો આઈ એમ બ્લેક. એટલે કમ્પ્યુટરને ખબર નથી હું કાઢ્યો છું. બાર તો પેલા જ મારો પહેલો પરિચય શું થશે, કો કાઢ્યો છે આ તો કલર જોશે પેલા. કમ્પ્યુટરને ખબર નથી હું કાઢ્યો છું. સ્વામીશ્રી આપણે ક્યારેય આપણી ચામડી ઉપર, આપણા રૂપ ઉપર ક્યારે પૂછ્યું છે તમને કે તમે કઈ જાતના? ઓહ નહીં, તો પછી તમે પાછળ રહો લાઈનમાં. પછી એવું ક્યારે પૂછ્યું છે કે તમે કેવા ગામના છો? ગામના તો તમે પહેલા આવી જાઓ. ચાલો પાંચ ગામના પછી, 27 ગામના પછી. ચરોડતાના કે અમેરિકાના છો? ઓહો, તો તમે નજીક બેસાડું. નાત જાત આપણી ક્યારે સર્ટિફિકેટ માંગ્યું છે? તમે કેટલું ભણેલા? તો 12મા ધોરણ બાદ આ બાજુ બેસે, પછી ગ્રેજ્યુએટ આ બાજુ બેસે, અને પોસ્ટ ગ્રેજ્યુએટ આ બાજુ બેસે, એવું ક્યારે સ્વામી પૂછ્યું છે? સ્વામી ક્યારેય પણ આવા સ્થૂળ ભેદમાં પડ્યા જ નથી. સ્વામીશ્રી કાળિયાઓને પણ સુખ આપી શકે છે, કાળિયાઓ પણ સ્વામીશ્રી સાથે એવા જ પ્રેમથી જોડાય છે. આજથી લગભગ 2-2.5 વર્ષ પહેલાં સ્વામીશ્રી સાથે સુરેન્દ્રનગર હતા. એ વખતે સુરેન્દ્રનગરમાં જે ભૂકંપગ્રસ્ત બધા ગામો હતા એમાં જે સંસ્થા દ્વારા નવી સ્કૂલોનું જે નિર્માણ થયું હતું એની લોકાર્પણ વિધિ હતી. એ દિવસોમાં સ્વામી સાથે ફરતા હતા, એટલે ધર્મચરણ સ્વામી જે અંગ્રેજી પત્રો આવતા હોય એ કાયમ સેવા સોંપે, એવામાં એક કાળિયાનો પત્ર આવ્યો સ્વામીશ્રી ઉપર. પોતે લંડન રહે છે, એનું નામ છે કેની. પહેલાં ત્યાંના એક સંતે બધું આખી પૂર્વભૂમિકા બાંધેલી કે શા માટે આ કેની પોતે બાપાને પત્ર લખી રહ્યો છે. એણે આખો પહેલાં પરિચય આપ્યો કે આ કેની કેવો માણસ છે, સામાન્ય કેરટેકર છે, પોતે કાળિયો જ છે, ઇંગ્લેન્ડનો જ છે માણસ,
કેરટેકર છે, એટલે પેલું આપણે પેલું સાફ સફાઈ કરે ને પેલા સ્કૂલમાં વોચમેન જેવું કંઈક કામ બજાવે એવા કોઈક લાઈનનો પોતે માણસ છે, જુવાન છે. મંદિરના સંપર્કમાં આવ્યો, અક્ષવિહારી સ્વામી બધા થોડીક વાતચીત કરી અને હેત થયું. એના મિત્ર મંડળ પણ આપણા સત્સંગી થોડાક હતા, એ મંદિરમાં આવતો થયો, એ થોડુંક આપણે વાંચન કરતો થયો અને એમાં એને એવી લગ્ની લાગી ગઈ કે દર રવિ સભામાં હાજર થઈ જાય. એક કક્કો પણ એને સમજાય નહીં, ગુજરાતી તો શું સમજાય, પણ બેસે. એવામાં એ વખતે બગીચમાની જન્મજયંતિ આવી, એટલે બગીચમાનો ઉત્સવ લોકો કર્યો લંડનમાં. અને આત્મસુ સ્વામી ભગતજી મહારાજનું જીવનચિત્ર વિશે વાત કરતા કે ભગતજી મહારાજ આદર્શ સાધક, કે ગુણાતીતાનંદ સ્વામીને જે રાજી કરવા માટે એમ દેહની કુરબાની આપી એમ આપણા બધા આદર્શ માટે સાધકો માટે આદર્શરૂપ છે. કેનીને તો કંઈ સમજાયું નહીં, પણ લાગ્યું કે આ બહુ જોશીલી વાત કંઈક કરે છે, શું છે. બાજુમાં પૂછ્યું કે આ વાત શેની ચાલે છે, એટલે ભાઈ આવી સાધના કરી. આ ભાઈને બીજું તો કંઈ ના સમજાય, કંઈ ના સમજાય કે પણ બાપા સાચા ગુરુ છે અને મારે એમને રાજી કરવા, એ ફિટ બેસી ગયું. બસ પ્રમુખ સાહેબ મારે રાજી કરવા છે, એને ફિટ બેસી ગયું કે જો ભગીજી મહારાજ પોતાને ગુરુને રાજી કરવા માટે આવી સાધના કરી ને આપણા માટે જો આદર્શ હોય તો મારે પણ આ જ સાધના કરવી છે. કેનીએ 3.5 મહિના માટે ભગીજમાનનું વ્રત કરેલું, 2 દિવસ ઉપવાસ અને 1 દિવસ જમવાનું એક ટાઈમ. આ કાળિયાએ પ્રમુખ સાહેબ હજી દર્શન પણ નથી, યાદ રાખજો દર્શન પણ નથી, પણ 3.5 મહિના સુધી એને આ ભગીજમાનનું વ્રત કરેલું. સંતોએ ના પાડી પાડીને થાકી ગયા. પછી તો સંતોએ કીધું કે આવી રીતે, એટલે તારેથી આવું ના થાય તપ, તને કંઈ તું તો દિવસમાં 7 વાર જમનારો અને તરત તો આવું તપ કરીશ તો તબિયત બગડશે, લાંબુ ટકશે નહીં. કે ના, મારે આત્મસ્વસ્થની વાત કરી આપણા માટે આદર્શ.

મારે તો સીધું ટોપનું જ પકડવાનું, ઉત્કૃષ્ટ વાક્ય જ આપણે પકડવાના. સંતો પછી યુક્તિ અજમાવી કે જો તું એ વખતે તો ઘણા સમય આજ્ઞા કરેલી, જો તું કરીશ તો મન ધાર્યામાં આ બધું ખપી જશે. તો પેલો ગભરાઈ ગયો, એમ કે સ્વામી કુરાજી થશે મન ધાર્યામાં, કે તું શું કરવો હોય? કે તું બાપાને પત્ર લખ. એ પત્ર સ્વામી ઉપર આવેલો, એને આખી બધી સાધના લખીને રોજ 2 કલાક પૂજા કરે, રોજ 2 કલાક પૂજા કરે, પછી નોકરી જાય, નોકરીથી આવીને પણ પછી બધું આપણું સાહિત્યનું વાંચન કરે. આવા ઉપવાસમાં વિચાર કરવાની, જયારે જમતો ને ત્યારે આખો દિવસ પૂજા કરી, આખો દિવસ કામ કરી, રાત્રે પાછો જમતો. એટલે આવી બધી સાધના લખેલી. સ્વામી શ્રીને પૂછ્યું કે સ્વામી આ સંતો આવું કહે છે કે મન ધાર્યું કર્યું, તમે મારે શું આગળ અમારે ઉપવાસ કે ચાલુ રાખવું કે નહીં? સ્વામી કીધું કે તારા તપથી મહારાજ અને યોગી બાપા રાજી થયા છે, પણ હવે જેમ સંતો 5 કે 7 ઉપવાસ કરે છે, એમાં આપણે મહિનાને 5-7 ઉપવાસ કરવા, બસ એમાં રાજી પાવી ગયો. આ કેની હમણાં આ વખતે સ્વામીશ્રી આવ્યા લંડન, ત્યારે પણ ફળીને મળ્યો, સ્વામીને મળ્યા, અને ત્યારે તને એવો ઉમંગ આવી ગયો છે મારે સાધુ થવું છે, સ્વામી મને સાધુ બનાવો. કાઢ્યો, વિચાર કરો, એને સાવ વિધર્મી વિદેશીનો માણસ, પણ સ્વામીમાં કેવો જોડાઈ ગયો. સ્વામી જવાબ શું આપ્યો કે વાંધો નહીં સ્વામી, ના ના પાડીએ તરત. સ્વામી કે તું આવો મંદિરમાં, હજુ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપ, સંતોના સંપર્કમાં વધુ ને વધુ આવ, થોડું ગુજરાતી શીખ, અને એમ કરતા કરતા પછી આપણે આગળ જોશું. કારણે પણ ક્યારે આવો અંતરમાં કે મારે જીવન સમર્પિત કરી દેવું છે. સ્વામીનો પ્રેમ એને કેવી રીતે ચાખ્યો હશે, કેવી રીતે એને પ્રાપ્ત થયો હશે? સ્વામીના અંતરમાં કોઈ ભેદભાવ નથી. સ્વામી શ્રી ત્યાં 77 પણ લુસાકા એરપોર્ટ ઉપર હતા, અને સ્વામી લુસાકાથી આગળ પ્લેન જવાના હતા, પ્લેન બદલાવવાનું હતું. ત્યાં એર ઉપર જ્યારે આમ થોડોક વચ્ચેનો સમય હતો, એ દરમિયાન 3 પેલા હફજી અધિકારીઓ સ્વામીશ્રીને મળવા આવ્યા. સ્વામીશ્રી પ્રેમથી એ લોકોને એરપોર્ટ પર મળી શક્યા, સ્વામીશ્રી કંઠી પણ પહેરાવી, વર્તમાન ધરાવ્યા, અને વ્યસન મુક્તિનો ઉપદેશ એમને પણ પ્રેમથી આપી શક્યા. સ્વામીશ્રી કે આ ધોળ્યો છે, આ ઉજળો છે, આ રૂપાળો છે, આ કાળ્યો છે, આ કદરૂપો છે, કોઈ ભેદભાવ નથી. ગમે તેવો અબોધ હોય, અજ્ઞાની હોય, ગરીબ હોય, ગમે તે નાજ જાતનો હોય, સ્વામીશ્રીનો પ્રેમ કેવો છે? એ માત્ર લવ ઇઝ બ્લાઇન્ડ, લવ ઇઝ બ્લાઇન્ડ. એટલે કે જાણે માણસ પ્રેમમાં પડે છે ને, એ મોહાંધ બની જાય છે, કામાંધ. એમ જેમ લવ બ્લાઇન્ડ છે, તો માતૃ પ્રેમ તો સવિશેષ અંધ છે. માતા ક્યારે જોતી નથી કે મારો છોકરો કદરૂપો છે, એના માટે તો સૌથી સ્વરૂપવાન કોઈક હોય તેના માટે બાળક જ છે. પેલો આપણે દર્શન આપે છે પેલો હબજીનું, કે સૌથી સ્વરૂપવાન પેલો બાળક લેતા હો, રાજાએ આજ્ઞા કરી તો પોતાનો જ બાળક લઈને લેતા આવ્યો. માતા માટે તો જેમ આપણે ઘણા લોકોને થતું હોય કે સ્વામી બધા VIPનું જ સાચવે છે, આ બધી વ્યવસ્થા કેમ, પાસ સિસ્ટમ કેમ, જુદા રસોડા કેમ, સ્વામી આ તો લૌકિક બધી વ્યવસ્થા છે. સ્વામીશ્રી અંતરમાં કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી અંતરમાં એવું નથી, સ્વામીશ્રી હૃદયમાં કોઈ ભાગ નથી કે આ ચોકો VIP માટે ને આ ચોકો GIP માટે, એવો કોઈ ભેદ છે? સ્વામી હૃદય તો વિશાળ છે. એમના અંતરમાં આ જે લૌકિક જે ડિવિઝન્સ એવા નથી. સ્વામીશ્રી કેવા પુરુષ છે? એવા પેલા કોઈ મહાનુભાવ નથી કે આમ એરપોર્ટ ટુ એરપોર્ટ જ પેલું વિચરણ કરે, અથવા તો કોઈ વ્યાસપીઠ ઉપર એને બસ કથા કરી જાણે, પછી કોઈ લેવા દેવાની એના શ્રોતાગણ સાથે. સ્વામીશ્રી ગામડે ગામડે, ઘરે ઘરે જઈને પધરામણી કરી છે, એક એક હૃદય સુધી પહોંચ્યા છે. એ એક એક હૃદય સુધી પહોંચવા માટે એમ નથી જોયું નાથ, નથી જોઈ જાત, નથી જોઈ આપણો અભ્યાસ, નથી જોયું આપણું કંઈક બેંક બેલેન્સ, નથી જોયું આપણું રૂપ, નથી જોયું આપણું આવડત. જો સ્વામીશ્રી રૂપ આવડત નાથ જાત જોવા બેઠાત ને, તો મને લાગે છે આપણામાંથી આપણે તમે કોઈ ના અહીંયા રહી શકત. કયું લેવું સ્વામીનું છે ને ક્યાં આપણે? સ્વામીશ્રી આજે આપણા ઘરમાં, આપણા જ ઘરમાં માની લ્યો કે ભારતનો રાષ્ટ્રપ્રમુખ આવે, તો આપણે કેવી આગતા સ્વાગતા કરીએ? સ્વાભાવિક છે, લોકની રીતે આપણે કરવી પડે. આપણો પોતાનો દીકરો હોય અને એ વખતે ખાવાનું માગીએ, તમારે રાષ્ટ્રપતિ માટે બધા સરસ મજાના મેવા મિશ્રણ તૈયાર કર્યું હોય અને એમાંથી બાળક કંઈ લેવા આવે, બાળકને આપણે ટપલી મારશું કે ઉભરે પછી તારા માટે જ બધું છે, પણ પેલા સાહેબને આપણે જમાડી દે. તો બાળક કરતાં પેલા રાષ્ટ્રપ્રમુખ વધારે આપણે હેત છે એવું નથી. લોકનું શિષ્ટાચાર છે, આ બધી ઔપચારિક બધી રીત છે, વ્યવહાર છે, વિવેક છે, એટિકેટ છે, એને આપણે જમાડશું. પણ ઘર કોને સોંપશું પછી? આપણે પોતાના બાળકને, પોતાનો છે. એમ સ્વામીશ્રી કદાચ બાહ્ય રીતે આ લોકની દ્રષ્ટિએ મોટા માણસોને કદાચ સાચવતા હોય. સ્વામીશ્રી મેં કોઈ ભાર નથી. સ્વામીશ્રી માટે કોઈ VIP નથી, કોઈ GIP નથી. કારણ કે માતા માટે, દરેક માતા માટે પોતાનો બાળક VIP જ છે. દરેક માટે પોતાનો બાળક VIP છે, મોસ્ટ VIP છે, મોસ્ટ VVVIP છે.

આ માતાનો પ્રેમ છે. તો હવે આપણે જોઈએ સ્વામીશ્રી નો પ્રેમ કેવી રીતે નિર્દ્વંદ છે. એમના અંતરમાં ક્યાં મોટો આ નાનો એવો કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી નાનાને પણ પ્રેમ આપી શકે છે, મોટાને પણ પ્રેમ આપી શકે છે. નાનાના પણ ઘણા બધા પ્રકાર છે. કોઈ કદાચ ઉંમરમાં નાનો હોય તો પણ સ્વામીશ્રીને એટલા જ હેતથી એટલા જ પ્રેમથી એનો ભાવ અંગીકાર કરે છે. સ્વામીશ્રી ઘણા વર્ષો પહેલાં સેલવાસમાં હતા અને ત્યાં સેલવાસની એક નિશાળમાં બાપાનું કંઈક ત્યાં સ્વાગત કરવામાં આવ્યું. સભા હતી નાની. એ સભામાં એક નાનો બાળક હતો રામજી કરીને. સ્વામી બાપાના ત્યાં દર્શન કર્યા, સ્વામી બાપા તો પછી નીકળી ગયા, પણ ત્યાંથી સત્સંગનો રંગ લાગી ગયો. સંતો ત્યાં વિશેષ અવારનવાર કરવા આવતા એટલે ધીમે ધીમે સત્સંગમાં વિશેષને વિશેષ આવતો ગયો. ફરી સ્વામી જ્યારે સેલવાસ પધાર્યા ત્યારે રામજી સ્વામી પાસે આવે છે અને તરત જ સ્વામી આગળ આવીને એ બાપાની વિનંતી કરે છે કે બાપા મારા તારે તમે મારા ઘરમાં આવશો. બાપા કે તારું ઘર ક્યાં છે? એ કે પેલા વાઘછીપા ગામ છે, એની બાજુમાં મોટી તંબોડી નામનું એક નાનું ગામ છે, કે ત્યાં મારું ઘર છે. કે સ્વામી આવશો? કે મેં વાઘછીપા જવાના જ છે. કે તું તૈયાર રાખજે બધું. સ્વામી ત્યાંથી નીકળવાના હતા, સંતોને ખબર પડી ગઈ કે સ્વામી અહીંયા આ ગામમાં આ બધું આયોજન કર્યું છે. સંતોએ તરત ના પાડી. સ્વામીને કે સ્વામી કે ત્યાં કોઈ રસ્તો જ નથી, એ ગામ તો બહુ જ દૂર છે. સ્વામી કે વાઘછીપા જવાના છે પણ વાઘછીપાથી આ આખો રસ્તો જ જુદો છે. પેલો બાળકને બોલાવે છે કે રામજી તારું ઘર વાઘછીપાથી કેટલું દૂર? કે સ્વામી 14 કિલોમીટર. 14 કિલોમીટર બધાને પોતાનું ઘર નજીક લાગતું હોય. કે 14 કિલોમીટર બરાબર છે પણ કે આ પેલો ડામરનો રસ્તો નથી, સાવ ધૂળિયો રસ્તો છે, ગાડી તો જતી જ નથી. પેલા રામજીને હાજર રાખે છે, એક બાજુ સંતો ખેંચે, એક બાજુ પેલો રામજી ખેંચે કે રામજી કે તારા ઘરમાં ગાડું છે કે નહીં? કે છે ને. કે બસ ત્યારે તું ત્યાં હાજર રહેજે. સંતોએ બાપાને બહુ જ સમજાવ્યા કે સ્વામી આ તમારું સ્વાસ્થ્ય એવું છે અત્યારે એકદમ ભરચક, એક તો ટાઈમ નથી, તમારી તબિયત બરાબર નથી રહેતી અને ધૂળિયો રસ્તો, ધૂળ ખાવાના, આ ગાડાના કંઈ ઠેકાણા નહીં, બળદ ગાડી હોય એમાં કંઈ સસ્પેન્શન હોય અને એ તો બધા જે આમ ઉછળ નીચળ થાય, તમારે કંઈક પીછોટી ખસી જશે, કંઈક કેણા મણકા ખસી જશે, ઉપાધિ થશે, બધું રદ થઈ જશે, માટે માંડીવાળો આપણે ત્યાંથી બોલાવી લે. કે ના, આપણે ઘરે જ જવું છે. સંતો સ્વામી તો ના માન્યા, હરિભક્તને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે સંતો કહે છે કે અમારી અડધી એનર્જી આમ જ જતી હતી હરિભક્તને સમજાવવામાં, હરિભક્તને બધું થોડુંક આમ પાછા પાડવામાં, વ્યવસ્થા કરવામાં. એટલે ત્યાં હરિભક્ત કે સંતોએ હરિભક્તને સમજાવી દીધું હશે કે તમારે છે ને આ વાઘછીપા તમારું જે ગામનું જે નાકું છે, એટલે જે આખું પેલો 14 કિલોમીટર રસ્તો શરૂ થાય છે, ત્યાં તમારે આવી જાઓ, ત્યાં તમે બાપા દર્શન આશીર્વાદ આપી દેશે. સ્વામીશ્રી ત્યાં નીકળ્યા ગાડા, પહેલાં તો ત્યાં વાઘછીપા સુધી પહોંચ્યા. સ્વામી રાહ જોઈ કે પેલો રામજી ક્યારે આવશે. રાહ જોઈએ, રામજી આવે છે અને સ્વામી પછી ત્યાં ગાડી, ત્યાં જે એ લોકોને રાહ જોવાની વાત કરી હતી ત્યાં લોકો ત્યાં પહોંચે છે. એ લોકોને તો ફક્ત દર્શનની જ આશા હતી, આગળ કંઈ આશા હતી જ નહીં. પણ સ્વામીશ્રી જેને ગાડું લાવ્યા છે કે નહીં, પહેલાં તો લાવ્યા જ હોય. સંતો ભલે કીધું, કદાચ કંઈક સંતો કે સ્વામી કે હાલો, સંતો બેસે ના બેસે સ્વામી તો ગોઠવાઈ જ ગયા, પહેલાં ગોઠવાઈ ગયા. પાછળ સંતો ક્યાં જાય, આવું જ પડે, સ્વામીને એકલા મોકલાય નહીં. આચાર્ય સ્વામી આખો પ્રસંગ બહુ વિસ્તારપૂર્વક કહે છે. આચાર્ય સ્વામી બધા જે એ વખતે જે કંઈ સ્ટાફને કંઈ સંતો હશે બધા ગોઠવાઈ ગયા અને પછી ગાડું તો ઉપડ્યું. ગાડું કેવું ઉપડ્યું? કચક ભૂટક આખું ગાડું ચાલે, બળદ પર પોતાની ગતિમાં ચાલે, એ તો ખાડા ટેકરા ક્યાંય જોઈ નહીં, એને થોડું કંઈક પેલું નાઇટ વિઝન હોય અને પેલા ગાડામાં કંઈ સસ્પેન્શન ના હોય અને એટલે તો એ ખાડા ટેકડા આવે. સંતો વર્ણન કરે છે, એક પોલો આ બાજુ ગબડે, પેલો આ બાજુ ગબડે, અંદર અંદર અથડાય, સ્વામી પણ આમ આમ ઢોલક ઢોલક થાય અને એટલી બધી ધૂળ ઉડે, ચારે બાજુ પેલા ધૂળના પેલા મોટા મોટા પેલા ધુમાડા થતા હોય ને, ગોટા ઉડે. અને એ વખતે સ્વામી એકદમ નિશ્ચળ, સ્વામીના હાથમાં માડપ, એક સ્વામી આખો ઘૂમટો વાળેલો, મોઢા પર આ ગાતિરું સહેજ મોકલું, કદાચ કંઈક એમાંથી રક્ષણ થાય. સ્વામીશ્રી એકદમ નિરાંત. અને સ્વામીશ્રી હવે એક ગામમાં સ્વામી જ્યારે પહોંચે છે ત્યારે એ નામ ખાલી ગામનું હતું મોટું તંબોડી, પણ નાવ ગામ સાવ નાનું, 10 ઝૂંપડાનું ગામ હતું, 10 ઝૂંપડાનું. અને સ્વામી ઉતર્યા ત્યારે સંત આચાર્ય સ્વામી વર્ણન કરે કે સ્વામી આ ગાતિરું એમ ખંખેરે છે, આમ ખંખેરે છે ને, એટલી બધી ધૂળ એ ગાતિરેમાં ભરાઈ ગઈ હતી કે આજુબાજુ આમ ધુમ્મસ થઈ ગયું ને એવું લાગ્યું. સ્વામી મસ્તીમાં આનંદમાં સંતોને કીધું કે જો સંતો ગુલાલ ઉડ્યો, ધૂળનો એમના મન ગુલાલ હતો. કારણ કે રામજીનો ભાવ હતો ને, એક ગામમાં સ્વામીશ્રી આવે છે, એક ગામમાં નહીં મંદિર,
નહીં કઈ સત્સંગ સભા ચાલે, નહીં કોઈ બીજા કોઈ સત્સંગી, એમાં લાઇટ પણ નહીં, પાવર નહીં, પાણીની ટાંકી પાણીને પડે કઈ નળ પણ નહીં, કશું નહીં, માત્ર એક જ વસ્તુ હતું, રામજી. બસ આખી દુનિયામાં આવી ગઈ. સ્વામી કે રામજી છે ને ત્યાં એનો ભાવ છે. સ્વામી ત્યાં જાય છે, એના ઘરમાં જાય છે, સાવ અંધાર્યું ઝૂંપડું, કશું જ નહીં, અને આજુબાજુ રસ્તામાં પેલા બળદ આટા મારીને પોદળા ને ગંદકી ને ગંદ ને બધા પરસેવા માણસો નાવાનું ધોવું નહીં, કશું નહીં. સ્વામી એના ઝૂંપડામાં જાય છે, પૂજન વિધિ કઈ શુદ્ધ બુદ્ધ હોય જ નહીં, શું કેવી રીતે પૂજન કરવું, કોઈ દિવસ સાધુ જ જોયા ના હોય તો. સ્વામી ત્યાં જાય છે, સંતો પછી ત્યાં પૂજન વિધિ કરાવડાવે છે, દીવો કરે છે, સ્વામી બધાને બેસાડે છે, ને એક જ ઉપદેશ આપવાનો હતો, બધા રોજ ના જો, બસ રોજ ના જો, ભગવાનનું ભજન કરજો અને ખેતીમાં મહેનત કરજો. સ્વામી સાહેબ ત્રણ વાત કરી. એક છોકરાના ભાવ જોઈને સ્વામીશ્રી આટલું દૂર સુધી પણ કષ્ટ વેચીને પણ ત્યાં વિચરણ કરવા માટે જાય છે. સ્વામીશ્રી એક નાના ભાવ બાળકનો પણ ભાવ અંગીકાર કરી શકે છે. શમુનો પ્રસંગ તો પ્રસિદ્ધ છે જ, આપણે સંત પરિમિતકારીમાં જોઈએ છે. પંચમાનો જ પ્રસંગ છે, દેવગાડ બારીમાં સ્વામીશ્રી આવ્યા, એ વખતે શંભુ 4 વર્ષનો બાળક સ્વામીશ્રી આગળ હાજર થાય છે. માલવ ગામનો સ્વામીની સામે જોયે છે, એની સામે જોયે છે. નાનો આમ તો આવશું કે ક્યાં આવું તારું ગામ, ક્યાં બાજુ સ્વામીશ્રી કે કેમ ગોઠવી દેશું એ બાજુ. ત્યારે દિવસ સરું સ્વામી બધા હતા, સ્વામી કહેતા ના આ તો ના જ પાડ્યો, આમાં તો જવાય જ નહીં. સ્વામી કે મેં વચન આપ્યું છે, પણ કે બાળકનું વચન છે, એમાં થોડું કંઈક એવું કંઈક હાર્ડ એન્ડ ફાસ્ટ કંઈક કોન્ટ્રાક્ટ સાઇન કરો છો કે ના મારે જવું જ પડે. કે એ વખતે પણ આ જ પરિસ્થિતિ કે ત્યાં કંઈ રસ્તો નથી, કંઈ વ્યવસ્થા નથી, કે આપણે ગાડી જઈ શકીએ એમ નથી, બાપા કે આપણે ગાડામાં જશું. સ્વામી ત્યાં રાબોટ પહોંચે છે, ત્યાં લગ્ન પ્રસંગમાં સ્વામીશ્રી ત્યાં હાજર થાય છે, આશીર્વાદ આપે છે, ત્યાં રાત્રે જમે છે. રાત્રે 10 વાગે સ્વામીશ્રી નીકળ્યા. સ્વામીશ્રી દિવેશ્વર સ્વામી સમજાવ્યું કે આપણે ત્યાં ઘોઘામાં તો આપણે જવાના છે, નજીક જ રસ્તામાં ગામમાં આવે છે, આપણે ત્યાં જમ શું વાંધો છે. દિવેશ્વર સ્વામી બધા સંતોએ સમજાવ્યું કે સ્વામી આપણે ત્યાં બોલાવી લે, આશીર્વાદ આપવા છે ને, કે ના આપણે ઘરમાં જ જવું છે, મેં આ વચન આપ્યું છે. સ્વામીશ્રી રાત્રે 10 વાગે નીકળ્યા અને ત્યાં માલવ ગામે આવે છે સ્વામીજી. આખા ગામમાં ઉત્સાહ ઉમંગ, ત્યાં સ્વામી કહેવાય પેલું ગમાણ હોય ને, ત્યાં બધું સાફ સુફી કરી અને સ્વામીજી ત્યાં પાઠ કરીને બેસાડ્યા. સ્વામીજી ત્યાં આવે છે, આરતી ઉતારે છે, પ્રેમથી આરતી ઉતારે છે, પણ સ્વામીજીની આંખ કંઈક શોધતી હતી હજી. આરતી પૂજા બધું થઈ ગયું, પણ સ્વામીજી શોધતા હતા કે આ શંભુ ક્યાં ગયો, જેના માટે હું આવ્યો છું, જેના માટે મેં આ બધો આ લાંબુ પંથ કાપીને આવ્યો છું. કે શંભુ તો બિચારો વ્યવસ્થામાં હતો, આગળ પાછળ થતું હતું કે અહીંયા આમ કરું તેમ કરું. શંભુને બોલાવ, શંભુ તે આરતી ઉતારી કે ના સ્વામી, હું તો આ સેવામાં હતો. કે ચાલ ફરી. સ્વામીશ્રી આરતી ફરી પ્રગટાવી અને ઠાકોરજીને હાથમાં રાખીને શંભુના હાથે આરતી ઉતરાવી. એક નાના આદિવાસી બાળકને પણ સ્વામીશ્રી એટલા જ પ્રેમથી મળી શકે છે, ભાવપૂર્વક કરી શકે છે. એકાણું એક પ્રસંગ છે. સ્વામીશ્રી એડિસન હતા અને એ વખતે સ્વયંસેવકો સાથે એક ફોટો સેશનનો આખો આ કાર્યક્રમ હતો. બધા સ્વયંસેવકોનો સાથે ફોટો પડી ગયો અને એ વખતે એક 4-1 વર્ષનો બાળક જયકૃષ્ણનું નામ સ્વામી પાસે આમ સ્ટેજ ઉપર એકદમ દોડી આવે છે. આ બધા સ્વયંસેવકો બધા આમ વિખાઈ જતા હતા, એ લોકો પોતાને સ્થાને જતા હતા અને એવામાં જાહેર સભામાં છે ને આ જાહેરમાં જ કાર્યક્રમ ચાલે, છોકરો આવી ગયો, એના હાથમાં એક નાની ચોકલેટ. એ બાળક એટલા પ્રેમથી સ્વામી આગળ ધરે છે કે લ્યો સ્વામી તમારા માટે ચોકલેટ લાવ્યો છું. ભાઈ આટલા પ્રેમથી કોઈ બાળક તમને ધરે, સ્વામીશ્રીએ લીધી હાથમાં, પછી કે જા લે તારા માટે. કેમ નહીં સ્વામી, તમારા માટે લાવ્યો છું. કે ના હવે તને હું પ્રસાદી રૂપે પાછી આપું છું એમ સ્વામીએ ચોખવટ કરી. કે એમ નહીં સ્વામી, તમારે જમવી પડે ચોકલેટ. બાળક સ્વામીને કહે છે કે તમારે ચોકલેટ જમવી પડે. કે સ્વામી કે ના આ તો અમે પ્રસાદીની કરીને તને આપીએ છીએ. કે સ્વામી પેલો છોકરો કે એવી પ્રસાદીમાં ન જ જોઈતી, કે તમે જમો ને પછી મને પ્રસાદી આપો. બોળો બાળક બહુ હોશિયાર હતો. બાળક બાપા કે અમે પ્રસાદી આવી રીતે જ લઈએ છીએ, જોઈને પ્રસાદી લઈએ છીએ સ્વામી. એટલે પેલો બાળક કે તમે જમો એમ. બાપા કે અમે જોઈને જ જમીએ છીએ. જો આપણે જ્યારે પણ કંઈ સ્વામીશ્રીને અર્પણ કરીએ છીએ, આપણે ઘરમાં કંઈ થાળ કરીએ અથવા તો માનસીમાં, સ્વામી કે અમે અંગીકાર કરીએ છીએ, સ્વામી કે અમે જોઈને અમે જમી લીધું. કે મેં ક્યાં જોયું છે. પેલો બાળક બહુ કે તમે મારી હાજરીમાં તમે જમો. સ્વામી કે અમે આવી રીતે જ જમીએ છીએ. પેલો છોકરો માને જ નહીં. સ્વામીશ્રીએ 5 મિનિટ ત્યાં બધાની હાજરીમાં એને સમજાવ્યું કે હું મેં અંગીકાર તારો ભાવ અંગીકાર કર્યો છે, તું હવે આ લઈને તું પોતે જાતે ખાઈ જાજા. આવા આ નિકટના સંબંધો બાળક સાથે પણ સ્વામીશ્રી આવી રીતે સાધી શકે છે. આ બાળકો સ્વામી સાથે સ્વામીનો આટલો પ્રેમ છે. બાળકો તો હોય કદાચ રમાડું ગમે ને, બાળકો તો બધા આમ બધા નિર્દોષ જ લાગે, ગમે તેવો હોય તો નિર્દોષ લાગે. અને બીજાના બાળકોની વધારે આપણે ક્યાં સાફ સુફી કરવાની હોય છે, કંઈ એને ક્યાં આપણે ભણાવવાનો છે. એટલે આપણે તો રમાડીને ગલગલ્યા કરીને છૂટો મૂકીને સાફ સુફી તેને પોતાના માતા પિતા કરે. એટલે કદાચ બાળકોને રમાડું ગમે, પણ એવું નથી.
સ્વામીશ્રીને વડીલ સાથે પણ એવો જ સંબંધ છે. તમે જ્યારે જ્યારે સારંગપુર આવો અને સ્વામીશ્રી અને હાકા બાપાની તમે ગોઠડી જો, જાહેર સભામાં

રીતે જ હાકા બાપા આ બાજુ બેઠા હોય અને કેમ બાપુ બરાબર ને, અને જૂની બધી વાતો કરે પ્રગટ ભગત ની દેવની ને, અને જાતિ બાબુના હાકા બાપુની હાજરીમાં દરબારના જોક્સ કહેવાય. અને સ્વામી શ્રી એટલા બધા એની સાથે ઓતપ્રોત થઈ જાય. શાસ્ત્રીમાં જૂનો પ્રસંગ છે ના, યોગી બાપુની હયાતીમાં હાકા બાપુનું જ્યારે ઘરની દિવાલ પડી ગઈ ત્યારે સ્વામી શ્રી ઉભા રહીને હાકા બાપુના જે ગામનું ઘર છે ત્યાં સ્વામી બાપા ઉભા રહીને એ દિવાલ આખી ચણી આપી. એ વખતે સ્વામી શ્રી કોઠારી હતા પાછા, સારંગપુર મંદિરના કોઠારી એક આવા વૃદ્ધ હરિભક્તના ઘરમાં જઈને એનું ઘરની દિવાલ એ ચણી આપી શકે છે. પછી પણ સ્વામી શ્રી જયારે આ ભૂકંપ થયો ને 2001 સાલમાં, એ વખતે પણ દિવાલ પડી ગઈ હતી. તો સ્વામી શ્રી ખાસ આરુણી ભગત જ્ઞાનેશ્વરને સૂચના આપી કે પેલા બાપુની દિવાલનું બરાબર કરી નાખજો. અને સ્વામી શ્રી જયારે પણ સારંગપુર આવે ને તમે જો એ મુલાકાત ખંડમાં જયારે હરિકા બાપુ આવે અને બધા જ સંતો વિટરાય છે, કારણ કે એ વખતે જેમ એ મિત્રતાની ગોઠડી ચાલે ને એ દર્શનીય છે, અવિસ્મરણીય છે. કેવી રીતે બીજા સાથે જૂના જૂના સંસ્મરણ તાજા કરે સ્વામી બાપા, આમ એટલા જ ભાવથી એટલા જ પ્રેમથી આ વડીલ હરિભક્તોને પણ પ્રેમ આપી શકે છે. એક પ્રસંગ મને ખ્યાલ નથી ક્યાંનો છે, હું ભૂલી ગયો છું, પણ સ્વામી બાપા મોટો બહુ આવી ત્યારે મોટી સભા હતી, અને મોટી સભા હોય ત્યારે બે મંચ હોય છે, પેલું ઉપમંચ પણ હોય છે જ્યાં નૃત્ય અને બધું થતું હોય. સ્વામી બાપા મોટા મંચ ઉપર બેઠા હતા, મોટું સિંહાસન, બધી જે VIP ઉપર જે કંઈ આવ્યા હતા એ લોકોની જે મુલાકાત બધી પૂરી થઈ ગઈ, સભા આ વિસરાઈ ગઈ, એટલે કે બધા જવાના જતા સ્વામી પણ ઊભા થઈ અને પોતાનું ઉતારે જવા માટે તૈયાર થતા હતા. પણ સ્વામી શ્રીને મનમાં રહી ગયું હતું કે એક વડીલ હરિભક્તને ઉપર આવું હતું, આ બધા જે VIP આવતા હતા ને એ લોકો આભાર દર્શનમાં કંઈક કાર્યક્રમ હશે એટલે બધા વારાફરતી, પણ એક હરિભક્ત બહુ વડીલ અને બહુ એટલે વૃદ્ધ એટલે કંઈ લાકડીને ટેકે ચાલતા હતા પણ એ પગથે ના ચડી શક્યા. સ્વામી શ્રી ખ્યાલ આવે કે અમને ઉપર આવું તું પણ આવી ના શકે, રહી ગયા. સ્વામી શ્રી જ્યારે જાતા હતા બહાર એ પહેલા થોડુંક ડાયવર્શન લઈ ત્યાં મંચના છેડે ઉપર આવીને બેસી ગયા નીચે, અને પેલા ભાઈને બોલાવે છે કે શું તમને કામ હતું કંઈ. એક સામાન્ય વૃદ્ધ માણસનો પણ ભાવ સ્વામી જ્યારે પણ એનો તિરસ્કાર કરતો નથી, સામેથી બોલાવીને એને અંગીકાર કરે છે. નાના મોટા ઉંમરમાં પણ સ્વામી શ્રી બધાને માટે સરખા છે, પણ કદાચ કોઈક સ્ટેટસની રીતે પણ સ્વામી શ્રીને મનમાં બધા જ સરખા છે. નેવું પૂરી થઈ આ બધા મંત્રીમંડળ છે, આખું અધિકારીઓ છે, મોટા આખા રાજ્યને ચલાવે છે, એ લોકો જ્યારે સ્વામી પાસે વિદાય લે છે સ્વામી સંતોને સૂચના આપે છે કે આ લોકોને જમાડજો, પણ એક જ શ્વાસમાં સ્વામી બોલે છે કે ડ્રાઈવરને પણ ભૂલતા નહીં. સ્વામી શ્રી કહે છે કે આ બધા મંત્રીઓ આવ્યા છે પણ એ લોકો ગાડી લઈને આવ્યા છે, એ લોકોને ડ્રાઈવર પણ ભેગા હશે, તો એ લોકો પણ ખાસ તમે જમાડજો. એ વખતે પંચાયત પ્રધાન મોહનસિંહ રાઠવા એ વેગસાગર સ્વામીને કહે છે કે અમારે સ્વામી પાસેથી આ જ શીખવાનું છે કે નાના નાના માણસોને પણ આદર આપો. કોઈ મોટો હોદ્દેદાર હોય એને તો બધા જ પગે લાગે, કારણ કે એને હાથમાં કૂચી છે, જેના હાથમાં કૂચી એની વાત ઊંચી, એટલે તો બધાને પગે લાગે, કારણ કે આપણે કંઈ કામ કર્યું તો એને ભાઈ બાબા કરવા જ પડે. પણ હવે પેલા ડ્રાઈવર પાસેથી શું સ્વાર્થ હતો? પણ સ્વામી બાપા જેટલા પ્રેમથી આ મંત્રીઓને જમાડી શકે છે એટલા જ પ્રેમથી પેલા ડ્રાઈવરને પણ જમાડી શકે. આ બહાર આવતું નથી, લોકો જોઈએ છે કે સ્વામી મંત્રીઓને બધા સાચું હાર પહેરાવે છે કારણ કે સ્ટેજ ઉપર આવે છે, પણ પેલા ડ્રાઈવરને જ્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ મને જમાડવા માટે ભલામણ કરેલી એના માટે સ્ટેજ આવી જ ગયો, એના માટે હાર આવી જ ગયો, સ્વામી મને યાદ કર્યો. એટલે યાદ કરનારા કેટલા, 77મી જન્મજયંતિ જ્યારે જૂનાગઢમાં ઉજવાય એ વખતે પણ આખો ભવ્ય સમારોહ હતો, હજારો અને લાખો હરિભક્તો બધા ત્યાં આવ્યા હોય, બાપાને આવું શાહી સન્માન થતું હોય, બાપાની જન્મ જયંતિ, સ્વામી મોટા આવા આલિશાન ભવ્ય આમ રાજમહેલ જેવા સ્ટેજ ઉપર બિરાજમાન હોય, પોતાના ગુણગાન ગવાતો હોય, બધા ડાન્સ કરતા હોય, જે પ્રવચન કરતા હોય, જે પણ કોઈ આવતો હોય, કેવું એક જ હેતુ હતી કે સ્વામી બાપાને આપણે ગુણગાના જે ગાવા છે. એ અવસરે સ્વામી શ્રી વ્યવસ્થાપક સંતને બોલાવે છે, બ્રહ્મતીર્થ સ્વામી બોલાવે છે, યજ્ઞપ્રિય સ્વામી બોલાવે છે અને નારીમણી સ્વામી બોલાવે છે કે ફૂડ પેકેટની શું વ્યવસ્થા છે, કે સ્વામી તમે જરાય ચિંતા કરતા નહીં, બધું આખું ગોઠવાઈ ગયું છે, ગાડા પ્રમાણે આપણે પેલા કાર્ટ મૂક્યા છે અને બધા સ્વયંસેવકો ગોઠવી દીધા છે, સભાપતિ એટલે બધાને આપવા માનશો, આમથી બધું આયોજન સમજાવી દીધું. પણ સ્વામીની ખાસિયત છે, ગમે તેટલું તમે સારું આયોજન કર્યું હોય ને એક ભૂલ તો નીકળે જ. સ્વામી આપણને એવી ચકોર દ્રષ્ટિ છે, એવી ચીવટ દ્રષ્ટિ છે. સ્વામી કે આ બધા VIP બેઠા છે, શેઠિયાઓ બધા, એ લોકો શેઠિયાઓ છે, એટલે કે પોતાની ગાડી લઈને આવ્યા છે, ગાડી એ લોકો કાર પાર્કમાં પાર્ક કરી હશે, અને ગાડી શેઠિયા હોય એટલે પોતે ગાડી ના ચલાવે, ડ્રાઈવર લઈને આવ્યા છે. જાઓ કાર પાર્કમાં જાઓ, એ લોકોનો ડ્રાઈવરો ગાડી સાચવતા હશે ત્યાં બેઠા બેઠા, ત્યાં ફૂડ પેકેટ પણ પહોંચાડજો. કોને યાદ આવે એવું પોતાની

જન્મ જયંતિ છે. આપણો સામાન્ય ક્યાંય પ્રસંગ હોય ને, આપણી જન્મ જયંતિ, જન્મ જયંતિ આવી તો ઉજવાતી જ ના હોય, પણ કદાચ આપણો ક્યાંય એવો બર્થડે હોય તો આપણા સામાન્ય નોકર ચાકરને આપણે પૂછી શકીએ છે, યાદ આવે છે એ વખતે. સ્વામીજી આવા શાહી સન્માનમાં પણ, એનો અર્થ શું કે એમના મનમાં કોઈ ભેદભાવ જ નથી. નાના મોટા, ભાઈ ભાઈ, દેશી વિદેશી, બધા જ સરખા છે. સાવ દેશી માણસ હોય, આટલા ત્રણ જ પ્રસંગ છે. સ્વામી જે જૂનો કૂવો અહીંયા હતો, અત્યારે તો મને લાગે છે બાંધકામ ઉપર થઈ ગયું છે, પણ જૂના કૂવા પરથી સ્વામીજી પસાર થતા હતા. સ્વામીજી મને લાગે છે ઠાકોરજી દર્શન પછી કંઈક આ પૂજા તરફ આવતા છે, સભા મંડપ તરફ, અને સ્વામીજી પસાર થતા હતા. અને એ જ વખતે એ કૂવાની બાજુમાં કોઈક હરિભક્તો હતા, અને સાવ સામાન્ય લગર બગર માણસ હતો. એનું નામ હું ભૂલી ગયો છું, કીડ્યો. સ્વામીશ્રી ત્યાંથી પસાર થતા હતા, અને સ્વામીશ્રી પ્રેમથી ને જોયું. સ્વામીશ્રી બે ઘડી ઉભા રહી ગયા, કો કીડ્યો તું આવી ગયો. અને સ્વામીશ્રીને પ્રેમથી, સાવ આદિવાસી માણસ, લગર બગર, કોઈના હાલ બાલ કઈ કઈ ઠેકાણા નહીં, પણ સ્વામીશ્રીને પૂછ્યું, અરે કીડ્યા બહુ વર્ષે દેખાયો. આ એક વાક્યમાં કેટલું બધું પ્રેમ છલકાય છે. કીડ્યો તું આવી ગયો, બહુ વર્ષે દેખાયો. અને એને કઈ સ્વામીજી પૂજામાં આવી ગયા. સાવ આમ આ દેશમાં પણ સાવ આદિવાસી વિસ્તાર કે પછાત વિસ્તાર કહેવાય, સ્વામીશ્રી માટે કોઈ પછાત નથી. આવા દેશી માણસને પણ મળી શકે છે, અને વિદેશી માણસને પણ મળી શકે છે. સ્વામીશ્રી 94 સાલમાં કેવળ એક જ ભક્ત માટે સ્વામીશ્રી ચેક દેશમાં પધારેલા. ફ્રીજ, આપણે ખ્યાલ છે કે આપણે જ્યાં ગાંધીનગર ખાતે મલ્ટીમીડિયા શો છે સચ્ચિદાનંદ, એના જે પ્રોડ્યુસર પ્રોફેસર ફ્રીજ, એમને એટલો બધો ભાવ આમ લગ્ન સ્વામી સાથે લાગી ગઈ કે તમારે હરિકૃષ્ણ મહારાજની પધરામણી અમારા દેશમાં કરવી જ પડશે. અને હરિકૃષ્ણ મહારાજ પણ એટલો બધો લગાવ કે સ્વામીશ્રી જ્યારે જ્યારે લંડન આવે, પણ યાદ છે 98 પણ જ્યારે આવેલા ત્યારે ફ્રીજ કાકા સ્પેશિયલી ઠાકોરજી માટે વાઘા લાવ્યા. હવે આ તો વિદેશી માણસ, એના ધર્મમાં તો કંઈ પૂજા વિધિ જો કંઈ છે જ નહીં, મૂર્તિનું તો ખંડન કરવામાં આવે છે, ભગવાન તો નિરાકાર છે. પણ સ્વામી બાપાના સંબંધમાં ભગવાન છે ને, એ સંત છે ને ભગવાનમાં જોડે છે. આની જોવાનું આનું પુરાવો, હરિકૃષ્ણ મહારાજ માટે એ નાના નાના વાઘા બનાવીને લાવ્યા હતા, અને થાળ પણ લાવ્યા હતા, કંઈક સુકમ એવું કે ફ્રૂટ ડિશ કંઈક જેવું હતું. 94 જ્યારે સ્વામીશ્રી સાથે, સ્વામીશ્રી કેવળ એના માટે જ, એના માટે સ્વામી સ્પેશિયલ લંડનથી એના પરાગ દેશમાંની હોટેલ છે પાછી, અને એના જે એનું જે ઘર છે એને આખું સ્ટુડિયો બનાવ્યો છે. એ સ્ટુડિયોમાં એ વિશેષ પ્રકારની આરતી કરે છે. આખો એ સ્ટુડિયો જેનો થિયેટર જેવું છે, એમાં બધા જ મંદિરોના ઠાકોરજીના દ્રશ્યના ભેગા કર્યા છે, અને રોજ એ આરતી કરતા હતા. કે સ્વામીને કહે કે તમારા મંદિરમાં તો એક જ જગ્યાએ એક જ ઠાકોરજીને દર્શન થાય, કે મારું મંદિર એવું છે કે મારું ઇલેક્ટ્રોનિક મંદિર છે, કે મારા એક સ્ક્રીન ઉપર ભારતના જે પણ મંદિરમાં દર્શન કરવા એક સાથે કરી શકું, બધા ઠાકોરજીની આરતી એક સાથે ઉતારું. એવા પોતે લગ્નથી જોડાઈ ગયા હતા. બાપા જયારે 94 ઉતર્યા હતા, અમૃત દર્શન સ્વામી હાજર છે, પોતે ત્યાં સ્વામીની સેવામાં જ હતા. સ્વામી સાથે ત્યાં એરપોર્ટ ઉપર ઉતરીને ત્યાં પ્રેસ કોન્ફરન્સ, બધી જ જાહેરાતની પ્રચારની વ્યવસ્થાને ઊભી કરી નાખી ત્યાં એરપોર્ટ ઉપર પ્રેસ કોન્ફરન્સ, કે ભારતના બહુ જ મોટા મહાત્મા આપણા દેશમાં આવે છે. અને એ વખતે સ્વામી માટે પોતે પોતાની ભાષામાં બધું ઇન્ટરપ્રિટેશન કરે, ને બધી જાહેરાતો કરે, ને પ્રચારના આખો જે પેલા જે પણ કંઈક પ્રસંગો કહેવાનો હોય એ ત્યાં વાત કરે. એક પછી એક બધા રિપોર્ટર પેલા જવાબ પ્રશ્ન પૂછે કે સ્વામી ક્યાંથી આવે છે, શું કરે છે. આ 2-3 જવાબ આપ્યા, પણ ઘણા બધા જવાબ હજી બાકી હતા. એટલે પેલો એક ઊભો થયો ને, એટલે ભીજ કાકે બાપાને કે ચાલો હાલો ઊભા થઈ જાઓ, આપણે જવાનું છે. સંદગીએ પણ આજે આનો પ્રશ્ન બાકી, કે બધા પ્રશ્ન જવાબ નહીં આપવાના, કે તો લોકો પાછા પાછળ આવે, કે બધા એક સાથે જવાબ આપી દે તો પછી આપણી પાસે કોઈ કિંમત ના પૂછે, કે હજી આપણે ઘણા બધા કાર્યક્રમ કરવાના છે, આપણે ઘણી વાર લોકોને બોલાવવાના છે હજી, એટલે આપણે ચાલો ઊભા થઈ જાઓ, એમ કહીને નીકળી ગયા. સ્વામીશ્રી પછી પેલી નદીમાં પણ ત્યાં જલવિહાર કરવાના હતા. એ વખતે પણ નદી ઉપર સ્વામીશ્રીનું લાઈવ ટેલી ઇન્ટરવ્યૂ પણ સ્વામીશ્રીને લીધો હતો. સ્વામીશ્રી ત્યાં પ્રાગમાં આવ્યા અને બધું મ્યુઝિયમ ને બધું જે ચર્ચ ને કથેડું બધું બતાવ્યું. એ વખતે સ્વામીશ્રીની પેલા જે મને લાગે છે પાર્લામેન્ટ હાઉસ છે કંઈ, એની આગળ સ્વામી સાથે ફોટો પડાવ્યો. ફોટો આપણે મને લાગે છે બ્રહ્મોપનિષદના પણ છે. એક બાજુ સ્વામીશ્રી છે, હાથમાં ઠાકોરજી, અને બીજી બાજુ ફ્રીજ કાકા છે. અને ફ્રીજ કાકા આમ કરે છે, આમ શું બતાવે છે કે સ્વામી જેમ મહારાજના વખતમાં ગુણાત્યાન સ્વામી હતા, અને સ્વામી જેમ મહારાજના વખતમાં ગુણાત્યાન સ્વામી હતા, અને આપણે બે મૂર્તિ જોઈએ છે, ગુણાત્યાન સ્વામી પણ આવી રીતે બતાવે છે, આમ હાથ કરે છે, કે ગુણાત્યાન સ્વામી

આવી રીતે આવા પરદેશી માણસો પણ સ્વામી સાથે જોડાય છે. સ્વામી શ્રીને એ લોકોનો પ્રેમ પણ અંગીકાર કરી શકે છે, સામે પ્રતિભાવ આપી શકે છે. હનકોપ, જે જૂના હરિભક્તો છે, જૂના સંતો છે, બધા જાણે છે, હનકોપ આ જેમ ફ્રીજ કાકા માટે ચોરણો માંગ્યા, એવી જ રીતે 84 સાલમાં હેનકોપ અને જીનેટ માટે સ્વામીજી સ્પેશિયલ હોલેન્ડ ગયા હતા. સ્પેશિયલ એ લોકો માટે જ વુરબર્ગ નામનું ત્યાં શહેર છે, એ લોકોને રાજી કરવા માટે, એ લોકોનો ભાવ અંગીકાર કરવા માટે સ્વામીજી ત્યાં ગયા હતા. સ્વામીજી જ્યારે ત્યાં ઉતરે છે અને એ વખતે જીનેટનો છોકરો પોલ એનું નામ, એ નાની ગાડીમાં સ્વામીજીને બેસાડીને ત્યાં એરપોર્ટથીને ઘરે લઈ જવા માગે છે. સ્વામીજી જ્યારે બેસે ને ગાડીમાં, પેલો પોલ કહે છે કે સ્વામી માફ કરજો, ગાડી બહુ નાની છે. સ્વામી કે તારો ભાવ ક્યાં નાનો છે. સ્વામીજી કેવળ ભાવ જોઈને ત્યાંના ઘરે જાય છે. પ્રસંગ તો બધા ઘણા બધા એના છે, પણ આજની તારીખે પણ જ્યારે જ્યારે પણ હનકોપ સ્વામીજી પણ મળવા માટે આવે, એ વખતે જોવા જેવું દ્રશ્ય થાય છે. સ્વામીજી કેટલા હેતથી ને બોલાવે છે, ચાલે છે, એ ગુજરાતી પણ છે. પણ કંઈ વિદ્યાર્થીઓ છે, માર્ટિન એનો ખાસ એક શિષ્ય છે. એ માર્ટિન પોતાના માતા પિતાના ઘરે રહેતો નથી, આમ દત્તક જેવો જ છે, એને અપનાવી લીધો છે. એની થોડીક મંદ બુદ્ધિ હતી એટલે એને શીખવાડવા માટે અને આગળ સારો અભ્યાસ થાય એના માટે હનકોપ એના માટે બહુ પ્રયત્ન કર્યો. માર્ટિનમાં પણ સ્વામીશ્રી માટેનો એવો હેત ત્યાં કરાવી દીધું. માર્ટિન પણ જ્યારે જ્યારે આવે સ્વામીશ્રી સાથે, એકદમ આમ ગોઠડી હોય ને એવી રીતે કરે. સ્વામીશ્રી માટે આવા પરદેશના પણ એવા કોઈ ભેદભાવ નથી. સ્વામીશ્રી માટે કોઈક એવા ગરીબ તવંગના પણ કોઈ ભેદભાવ નથી કે આ માણસ બહુ પૈસાદાર છે, આ માણસ સામાન્ય છે, એવું નહીં. ગમે તેવો ગરીબ માણસ હોય, ડૉક્ટર સ્વામી અનેક વાર આ પ્રસંગ કીધો હશે, એમણે જે સ્પર્શી ગયેલો પ્રસંગ એમને જીવવાની ખેરામે પણ પોતે લખ્યું છે કે જ્યારે 84ની સાલમાં જ્યારે સ્વામીશ્રી ના 74 નહીં 77ની સાલમાં ત્યારે સ્વામીશ્રી પરદેશની યાત્રામાંથી પાછા આવે છે, એ વખતે અટલાદરામાં જ સ્વામીશ્રીનું સન્માન ગોઠવેલું. જ્યારે આમ એ તો નવા નવા વર્ષો હતા બધા, 74 પછી 77, એટલે કે આ બીજી સ્વામીશ્રીની વિદેશ યાત્રા હતી ગાદીમાં આવ્યા ઉપર પછી, એટલે એ વખતે બધા રાજી જ હોય, મોટું મોટું આપણે સન્માન કરી ઈચ્છીએ કે સ્વામી બહુ મોટું કાર્ય કરીને આવ્યા છે. એટલે એ વખતે તો અહીંયા મોટી સભા ભરાઈ, મોટા મોટા વીઆઈપી ને બધા અધિકારીઓ હશે, નગરપાલિકાના બધા શ્રેષ્ઠીઓ હશે, ને બધા આમ મોટા મોટા ઉદ્યોગપતિઓ હશે, ને કેવી મોટી સભા થઈ હશે એ વખતે તો. પણ ડૉક્ટર સ્વામી વર્ણન કરે છે કે એ સભામાં ચાલુ આશીર્વાદમાં પેલો લઘર બગડવાળો સાવ સામેને ગરીબ માણસ મહીજી આવ્યો છે. ડૉક્ટર સ્વામી કહે કે મારો તો પિત્તો ગયો છે, મન તો કંટાળો જ આવે કે આને આને કંઈ ભાન છે કે આ શિસ્ત કહેવાય, ક્યાં ગયા સ્વયંસેવકો બધા, સભા વ્યવસ્થા ક્યાં ગયા, આપણે પહેલા એવું જ થાય. પણ ચાલુ હશે, કદાચ બીજું કંઈ ચાલુ કાર્યક્રમ હોય, કદાચ કંઈ નૃત્ય ચાલતું, એ વખતે આવીને બાપાને મળી જાય તો ઠીક, બધાનું કંઈ ધ્યાન ના જાય. ચાલુ આશીર્વાદમાં આ પર સ્ટેજ ઉપર બધા મોટા મોટા વીઆઈપીઓ બેઠા છે, મહાનુભાવો બેઠા છે, ચાલુ આશીર્વાદમાં આવીને મહીજી વચ્ચોવચ્ચ આવીને ઉભો રહી જાય છે. એના હાલ, એના વેશ કેશ કેવા, સ્વામી પણ જરાય કંટાળો નહીં, જરાય પણ આમ અણગમો નહીં. સ્વામીજી કહે અરે મહીજી આવી ગયો, કેમ છે, બસ આટલું જ, એને એટલું જ જોતું હતું, એને કોઈ જાજુ જોતું ન. સ્વામી માટે બધા જે વીઆઈપી હતા ને એના કરતાં સૌથી વધારે વીઆઈપી એના માટે મહીજી હતો. અને ડૉક્ટર સ્વામી કેવું સ્પર્શી ગયું કે અનેક વાર આ પ્રસંગ કીધો છે અને લખ્યો છે, જેવા નિરખ્યા રેમાં ડૉક્ટર સ્વામી બહુ જાજા પ્રસંગ નથી લખ્યા, 5-7 પ્રસંગ જ લખ્યા છે, એમાં આનો એક સ્થાન છે. બીજો એક ડૉક્ટર સ્વામી લખે છે પ્રસંગ કે 85ની સાલમાં બીજો એક પ્રસંગ સ્વામીશ્રી આવો જ કંઈક હતો કે સ્વામીશ્રીની એક બીજી મોટી એક વિશિષ્ટ મોટી વીઆઈપી સભા ગોઠવાઈ હતી. 84માં સ્વામીશ્રીની જન્મજયંતિ મહેસાણામાં થઈ અને એ વખતે પેલા મહેન્દ્રભાઈ સુખડિયાના ઘરે સ્વામીશ્રીનો ઉતારો હતો. મહેસાણામાં પહેલી વહેલી વાર આવી મોટી સભા થતી હતી, આવી શાહી સભા થઈ જન્મજયંતિની સભા. એ સભા પછી તરત જ સ્વામીશ્રી મહેન્દ્રભાઈ સુખડિયાના ઘરે આવે છે. એ જ વખતે એક સાવ ગરીબ હરિભક્ત, એ પોતે મૈયાલના હતા, મૈયલ ખેરાલુ જિલ્લાના એક નાનું ગામ છે. સ્વામીશ્રી એટલા જ ભાવથી એને પણ મળી શકે. ડૉક્ટર સ્વામી નોંધ્યું છે કે જે માણસ આવા ભવ્ય સિંહાસનમાંથી ઉતરીને આવી મોટી સભામાંથી આવીને બંધ બાળને પણ આવા સામાન્ય હરિભક્તને મળી શકે છે. એમના મનમાં જેટલું ત્યાં મોટા મોટા હરિભક્તને મળું ને, એટલું જ અગત્યના નાના સાવ સામાન્ય ગરીબ હરિભક્તને પણ મળવું એટલું જ અગત્યનું છે. આ ગરીબ હરિભક્તને મળી શકે છે, નાના નાના સામાન્ય હરિભક્તને પણ મળી શકે છે. 85ની સાલમાં સ્વામી શ્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં પોતાના ઉતારેથી પૂજા માટે જતા હતા ગાડીમાંથી સ્વામી શ્રી, અને એ દિવસે 82 વર્ષ હતું. 85નું નગર કેવું ભવ્ય નગર હતું, કેવો આખો તે વખતે માહોલ હતો. આમ બધાને અંતરમાં જય જયકાર હતો કે ગણના સ્વામી અક્ષરબ્રહ્મ આમ દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યા છે. 59 દિવસનો આખો સમય હતો,

અને ચારે બાજુ જે આખું નગરનો બધા જય જયકાર કરતા હતા. બેસતો વર્ષ આવો સારો દિવસ, માંગલિક દિવસ. સ્વામીશ્રી પોતાને ઉતારેથી ત્યાં પૂજા તરફ જઈ રહ્યા હતા અને ગાડી સ્વામીશ્રી એક બાજુ લીધી, સ્વામીશ્રી ગાડી એક બાજુ લીધી. અને વખતે સ્વામીશ્રી કાચ ખોલે છે અને દૂરથી બોલે છે, અરે જયરામ અહીંયા કે બેસતા વર્ષના જય સ્વામિનારાયણ જા. આવા સારા પ્રસંગે, આવા આવા સારા સારી જગ્યાએ સ્વામીશ્રી દૂરથી એક સામાન્ય હરિભક્તને બોલાવે છે. સાંગવાદન હતા પોતે હરિભક્ત જયરામ. સ્વામીને બોલાવે કે બેસતા વર્ષના તને જય સ્વામિનારાયણ. આવા સારા પ્રસંગ નથી યાદ આવતો. બોલો, આપણે ગમે તેટલું પ્રયત્ન કરીએ કે આ વખતે તમે આવું જ કરું તેવું કરું, પણ વિસરાય જાય. અને પેલો હરિભક્ત એટલો બધો ગદગદ થઈ ગયો, ધૂળમાં દંડવત કરવા માંડ્યો સ્વામીને કે બેસતા વર્ષે મને પેલા જશે ને કીધા, એ કેટલો રાજી થઈ ગયો છે. સ્વામીશ્રી આવી રીતે પણ રાજી કરી શકે છે. 1979 નો પ્રસંગ છે. સ્વામીશ્રી સેલવાસના ગામડામાં ફરતા હતા. એ ગામડામાં નવો નવો સત્સંગ હતો. એક ત્યાં દલુભાઈ નામના એક હરિભક્ત હતા. પહેલાં તો ખાવા પીવા બધી રીતે પૂરા હતા. સંતોનો ત્યાં વિચરણ ત્યાં શરૂ થયું એટલે સંતોનો સંઘમાં આવ્યા. દારૂ માંસ બધું છોડી દીધું. એક વર્ષથી બરાબર પાક્કા પાયા બધા નિયમો પાડતા હતા. એકદમ પવિત્ર શુદ્ધ જીવન થઈ ગયું. સ્વામીશ્રી જ્યારે ત્યાં ફરી ત્યાં સેલવાસમાં ત્યાં વિચરણ આખું ગોઠવાયું, એ વખતે સંતોએ કીધું કે સ્વામી આપણે ગામમાં પણ બસ નવો નવો સત્સંગ થયો છે, આપણે ત્યાં જઈએ. સ્વામી ત્યાં જાય છે અને સ્વામી ત્યાં એ ઘરમાં કેવી રીતે જાય છે, 1979ની વાત કરું છું, 8 તારીખે પણ જ્યાં ઇલેક્ટ્રિસિટી બધું ના હોય એ વખતે તો કેવું હશે. સ્વામી ત્યાં જાય છે અને એ વખતે સાવ અંધાર્યું ઝૂંપડું, ભેંસની જે ગમાણ છે એ સાફ કરીને તેની પાળી ઉપર સ્વામીશ્રીનું આસન હતું. હવે ત્યાં તમે ગમેલું કરો તો પણ સ્મેલ તો આવે જ, મચ્છર બધું તો હોય જ. એક તો અંધારું હોય, ભીનું હોય, ભેજ હોય, ત્યાં બધી કેવી આખી પરિસ્થિતિ હશે. ત્યાં સ્વામી આસન ઉપર બેસે છે. સ્વામી બધો રિપોર્ટ સાંભળે છે કે આ હરિભક્તો પહેલાં કેવા હતા, સંતો કેવી રીતે લોકોનું જીવન પરિવર્તન કર્યું, કેવા નિયમ ધર્મ રાખી છે. સ્વામીશ્રી એટલા બધા રાજી થયા. એવું કહેવાય છે કે સ્વામી પછી બધાને મળ્યા, ભેટ્યા. આ જે દલુભાઈ છે એમના જે કે ગરીબ છે પણ દર્શનથી શાંતિ થાય એવા છે ને. સ્વામી બોલે છે કે પણ એવા છે ને, અને કોઈ સ્વામીજ આગળ છે જે આપણે ઈચ્છીએ છે. સ્વામીશ્રી એ લોકો માટે પ્રમાણ આપી દીધું. પછી દૂર છે ને બધા ગામડાના છોકરાઓ, આ તો આદિવાસી જ હતા, એ લોકોના ગરીબ છોકરાઓ તો કહેવાય, નાગા ફાગા બધા ફરતા હોય, ધૂળમાં જ રમતા હોય, કાદોમાં એ લોકો દૂર રમતા હતા. સ્વામી બાપાએ સંતોને ઉદ્દેશની વાત કરી. સ્વામી બધા ધ્યાન ખેંચ્યું. બાપા કે જો શ્રીજી મહારાજના વખતમાં 500 પરમહંસો આવા ગરીબોને વચ્ચે જ રહ્યા છે. સંતોને પણ જો પ્રેરણા આપી કે જો અમે તમે લોકો પરમહંસને પગલે પગલે ચાલો છો, અમે ચાલે છે. પરમહંસો જેમ આ ગરીબ હરિભક્તોની વચ્ચે રહેતા હતા એમ અમે પણ આ ગરીબ હરિભક્ત, એમના મનમાં કોઈ ગરીબ નથી, કોઈ મોટો શેઠિયા પણ નથી, કોઈ રાજકુંવર પણ નથી. સ્વામીશ્રી 90 સાલમાં કેવળ એક બાઈ હરિભક્તના પ્રેમવશ થઈને ખાસ ત્યાં બિલાડા સ્ટેટમાં પધારે છે. બિલાડા સ્ટેટ રાજસ્થાનનું જે નાનું, એ વખતે તો બહુ પેલો મોટું આખું રાજકરબાર એમનો હતો. એ આખા રાજમાતા, એમનું નામ જ રાજબા બધા કહેતા હતા, રાજકુંવર બા પણ કોઈ કહે છે. એ રાજબાનો પ્રેમ અંતિમ અવસ્થા જેવું થઈ ગયું હતું. એમના મૂળ તો શાસ્ત્રીમાના વખતથી ચુસ્ત સત્સંગી બધા, પણ એમનો પ્રેમ અને એમનો ભાવ કે સ્વામીશ્રી મારા આ મારવાડ દેશમાં આવે અને આ બિલાડા સ્ટેટમાં બધું પાવન કરે. સ્વામીશ્રી માર્ચ મહિનામાં ગરમીમાં રાજસ્થાનમાં જાય છે, રણ પ્રદેશ, અને બિલાડા સ્ટેટમાં પણ આમના મહેલમાં ઉતરે છે અને એક અઠવાડિયા સુધી ત્યાં બધાને સુખ આપે છે. આવા રાજવી કુટુંબમાં મોટા મોટા મહેલમાં પણ સ્વામીશ્રી ત્યાં એટલા જ પ્રેમથી રહી શકે છે. તે બધા પ્રસંગો સાંભળવા, એ વખતે સ્વામીશ્રી ત્યાં જે જાય છે, આ રાજકોટના હિતેન્દ્રસિંહ છે, શંભુસિંહ છે, તો પેલા માતાને એટલો બધો પ્રેમ હતો સ્વામી માટે. સ્વામી બાપાએ 24 કલાક માટે ઠાકોરજીની સેવા માટે આપી દીધા હતા. એમનો એક સંકલ્પ હતો કે મારે ઠાકોરજી લાલજીની સેવા કરવી છે. સ્વામીશ્રીએ સેવક સંતોને કહી દીધું હતું, એક પૂરા દિવસ માટે બધી જ સેવા, નવા ધોવાની, જમાડવાની, થાળ કરવાની, લાલ લડાવવાની, બધી જ સેવા આ રાજકુંવરબાએ કરેલી. અને હરિભક્તો વર્ણન કરે છે કે એટલા બધા ગાંડા ગેલા થઈ ગયા હતા, સાક્ષાત ભગવાન પધારે ને એવી રીતે આખું મહેલ આખું સજી દીધું ને ઠાકોરજીને તો આમ સાથે આરોટે, પોતાને બે પલંગ ઉપર ઠાકોરજીની છાતી ઉપર રાખીને એ રાજબા પોતે આરોટે. અને જ્યારે સ્વામી હરકોજી જાય છે, રડે સ્વામી કે હવે મારા દર્શન છેલ્લા નહીં થાય, આ છેલ્લા દર્શન થઈ ગયા, હવે હું નહીં રહી શકું, એની અંતિમ અવસ્થા હતી. સ્વામીશ્રી એમને પણ ધામમાં લઈ જાય છે. આવા મોટા મોટા રાજા મહેલોમાં પણ સ્વામીશ્રી એ લોકોને એટલો ભાવ પૂરો કરી શકે. આ બાઈ હરિભક્તો સ્વામીશ્રી પુરુષોને મળે જ છે. આપણે લાગે કે અમુક વાર કદાચ વંચિત રહી જાય છે, એવું નથી. સ્વામીશ્રી દૂર રહીને પણ એ લોકોને એટલો જ પ્રેમભાવ અંગીકાર કરે છે. ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં પણ સ્વામીશ્રી 88 ગયા કેવળ એક જ બાઈના પ્રેમથી. એ મૂળ આખું જે

0: કુટુંબ હતું દોણજા ગામનું. 88માં સ્વામીશ્રી અમેરિકાનું વિચરણ ચાલુ હતું, પણ આ ભાઈનો આ ભાઈનો આગ્રહ પ્રેમ કે સ્વામીશ્રી અમારા દેશમાં પધારે, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે, અમેરિકાથી દૂર ટાપુ છે, એમના માટે સ્પેશિયલી સ્વામીશ્રી વેસ્ટ ઇન્ડિઝમાં ગયા. અને ત્યાં જ ત્યાર પછી જે સત્સંગ આખો જામી ગયો એ હજી ઘણો ખરો ત્યાં ટકી રહ્યો છે. પણ એક ભાઈના આ ભાવને જોઈને સ્વામીશ્રીના અંતરમાં આવો કોઈ ભેદભાવ નથી એ આપણે ક્યારે પ્રતીત થાય કે સ્વામીશ્રી સાથે સામે પણ એટલો પ્રેમ આવે છે. પ્રેમ હંમેશા એ ટુ વે છે, 50% ના ચાલે, 50% ના ચાલે. સંતો પેલી ગમત કરે છે કે પેલા ભાઈએ બાપા ઉપર પત્ર લખ્યો કે મારે કોની સાથે, હેમા માલિની ને, હેમા માલિની સાથે મારે પત્ર લગ્ન કરવા છે. એટલે સ્વામીએ કીધું કે આ કંઈક હોતું હશે કે સ્વામી 50% થઈ ગયું પાકું. કેમ 50% કેવી રીતે, પણ તું તારા તું જોતો ખા તારા કેવા હાલ છે, કોઈ માખી પણ ઉડે ને એવું એવો છે કે સ્વામી 50% કેમ નું કે મારી હા છે ની ના છે. કારણ કે 50% કહેવાય, પ્રેમ હંમેશા પરસ્પર હોય છે. જો સામેથી પ્રેમ આવતો હોય એનો અર્થ શું થયો, સ્વામીશ્રીને બધાની સાથે આવો પ્રેમનો સંબંધ છે. જીનેટની આપણે વાત કરી, જીનેટ એક બાઈ છે, પરદેશી બાઈ છે, નેધરલેન્ડ્સમાં રહે છે. એ આજે હેન્ડકોપના પોતે લેન્ડ લેડી હતા, એટલે એમના જે ઘરમાં રહેતા હતા હેન્ડકોપ એના માલિકા પોતે જીનેટ. હેન્ડકોપને સત્સંગ થયો, હેન્ડકોપ થકી જીનેટને સત્સંગ થયો. 8મી તારીખે પણ જીનેટનો તમે જે પ્રેમભાવ જો સ્વામી બાપા માટે, આમ આખું જીવન એમના સ્પર્ધથી જ વિતાવતા હોય ને એ આપણે અનુભવ થાય. જ્યારે જ્યારે સ્વામીજી સારંગપુર આવે, અવશ્ય જ્યારે ત્યારે મને સેવા મળે છે ભગવાનની દયાથી, બાપાના પત્રોની, બાપાની પત્રની સેવા છે ને અદ્ભુત છે. આવા પત્રો તમે આમ આમ પત્રમાં તમે ખોવાઈ જાઓ દર, હવે તો થોડાક ઓછા થઈ ગયા છે પત્રો, પણ જ્યારે જ્યારે સ્વામીજી આવે ફૂલદોલમાં આવે ને જલજીની વખતે આવે, વર્ષમાં 2-3 પત્ર એ વખતે આવ્યા જ હોય જીનેટના. અને પત્ર તમે વાંચો, પેલો આપને થાય કે કોઈક પેલો પોતાના પ્રિયતમને લખતો હોય ને પત્ર, એવી રીતે આ બાઈ લખે છે. આ છેલ્લો જે પત્ર મને એક યાદ છે, 2002માં ફૂલદોલ વખતે આ બાઈ ઇંગ્લિશમાં પત્ર લખે છે. અને ડાયરેક્ટ સ્વામીને જે બધા સંબોધન કરે છે, આ વૃદ્ધ બાઈ છે પાછી, એ પત્રમાં છે ને ખૂણા ઉપર એક નાનું એને ફૂલ ચોંટાડેલું, નાનું ફૂલ. સ્વામી એ કહે છે કે સ્વામી તમે મારા માટે જરાય દૂર નથી, તમે મારા અંતરમાં જ રહો છો મને ખબર છે, કારણ કે રોજ મારા અંતરમાં હું તમારું દર્શન કરું છું, હું રોજ માનસીમાં તમને આરતી કરું છું, તમને થાળ ધરાવું છું, બધું જ મારા અંતરમાં તમે રહ્યા રહ્યા એ બધું અંગીકાર કરો છો, મને વિશ્વાસ છે. પણ આજે મારા બગીચામાં છે ને આજે વસંત ઋતુ ખીલી છે, અને મારા બગીચામાં હું બહાર ફરવા નીકળીને મેં જોયું કે વસંતનું આ પહેલું પુષ્પ છે, એટલું સુંદર આ પુષ્પ હતું, એ જોઈને તમને યાદ આવે, તમારી યાદ મને આવી ગઈ. મને થયું કે આ સ્વામી બાપાને ક્યારે પહોંચાડું, હૃદયમાં તો મેં ધરાવ્યું, પણ હવે મન થયું કે આ સાક્ષાત પુષ્પ એ તમારા માટે જ ખીલ્યું છે, એટલે મેં એ પુષ્પને ચૂંટી દીધું છે અને આ પત્ર સાથે એ સેલોટેપથી ચોંટાડી અને કે તમારી તરફ તમારી સમક્ષ આ ધરું છું, એની ફોરમ તમે શ્રીજી મહારાજ સુધી પહોંચાડજો અને મારા અંતરમાં પણ તમે કાયમ રહેજો. આ બાઈ કોઈ આજે કોઈ યુવાન પુરુષને કંઈક પુષ્પ ધરે ગાંડો ગેલો થઈ જાય કે નહીં, આ બાઈ સ્વામી બાપાને પુષ્પ મોકલે છે. એની એક એક જીવની ક્રિયાને ઓપરેશન કંઈ કરાવવાનું હિપ ઓપરેશન, તો મેં સ્વામી બાપાને પૂછાવીને કે બાપા આશીર્વાદ આપો મારા ઓપરેશન કરાવવું છે. એને પેલી પરદેશ જવું હતું પેલી હિમાલયની યાત્રામાં, પછી સ્વામી બાપાને પૂછાયું કે સ્વામી બાપા ત્યાં તો બધા માંસાહારને બધું થશે ટોરમાં, પેલી ટ્રાવેલની ટોર હોય તો મારે જવું કે નહીં, સ્વામી બાપાએ ના પડે કે ના આપણે ન જવું, પૂરું થઈ ગયું. એક એક જીવનના જે પણ કંઈક નિર્ણય લેવાનો હોય સ્વામી બાપાને પૂછી પૂછે ને, બાઈ ભાઈમાં પણ સ્વામી બાપાને કોઈ ભેદ નથી. સ્વામીશ્રીનો પ્રેમ તો અવિરતપણે બધા ઉપર એક સરખો ચાલે છે. સ્વામીશ્રી માટે કોઈક વિદ્વાન અભણનો પણ ભેદ નથી. સંતોમાં અમે જોઈએ છીએ કે કેટલાક કદાચ પીએચડી સુધી પહોંચો હોય શિયાળી સ્વામી જેવા, સ્વામીશ્રીને એટલા જ હેતભાવથી સ્વામી બાપા એ લોકોને પણ આમ પોષી શકે છે. અને અક્ષરવલ્લભ સ્વામી જેવા કે જે સાવ નિરક્ષર હોય, કંઈ આવડતું ન હોય, સ્વામીશ્રી એ લોકોને પણ પ્રેમથી મળી શકે છે. લોનાવાલાનો આખો પ્રસંગ આપણે જાણીએ, 87ની સાલ કળશ જયંતી ઉત્સવ પછી બાપા મુંબઈથી લોનાવાલા આવ્યા, અને એ વખતે પરદેશના હરિભક્તોની શિબિર હતી, 540 હરિભક્તો ત્યાં ભેગા થયા હતા પરદેશના, એટલે આફ્રિકાના, લંડનના, અમેરિકાના બધાના. એ વખતે સ્વામીશ્રી એ વખતે કંઈક ગડબડ એવી થઈ હશે કે પેલી કંઈક ટાંકીમાં બરાબર પાણી ભરાયું નહોતું, આખી રાત જાગીને અક્ષરવલ્લભ સ્વામીએ એ પાણી મોટર રિપેર કરી. ચાલુ સભામાં, મને લાગે પૂજા પછીના કાર્યક્રમ હતો, ચાલુ સભામાં સ્વામીશ્રી અક્ષરવલ્લભ સ્વામીને ઊભા કરે છે. એક તો સ્વામી એનો જૂનો પરિચય કરે છે કે પોતે કચ્છી છે, એટલે કચ્છીની રીતે પણ સ્વામીશ્રીને ઓળખે. સ્વામીશ્રી સ્ટેજ ઉપર બોલાવે છે અને પરિચય આપે છે કે જો અમારા અક્ષરવલ્લભ કે લખતા વાંચતા કશું આવડતું નથી પણ અમારા મોટા એન્જિનિયર છે, કે જે બી એન્જિનિયર ને પણ હંફાવે એવા એન્જિનિયર છે કે વાત કરો કે આ મોટર તમે કેવી રીતે રિપેર કરી, આ 540 બધા ઠીમેટેમ હરિભક્તો છે, બધા કરોડોપતિ અબજોપતિ છે અને પોતાના ઘરમાં મોટા મોટા મોટેલ ને હોટેલ લઈને બધા બેઠા હોય, એ વખતે સ્વામી જરાય સંકોચ થતો નથી કે આ મારો સાધુ સાવભણ છે. સ્વામી શ્રીને એટલા જ પ્રેમથી એને આમ પ્રશંસા કરી શકે છે. આ લોકમાં પણ જે પણ કંઈક સાવ સામાન્ય અભૂત માણસ હોય, સ્વામી શ્રી મોટી મોટી વિદ્વત સભા પણ ગોઠવી શકે છે અને મોટા મોટા પરમાનંદ કાકા દવે ને મોટા મોટા બ્રાહ્મણોને પણ ત્યાં એનો કોણ સન્માન કરી શકે છે. પણ સાવ પેલો અભૂત માણસ હોય, પેલો ભાદરનો ભરત, અમારો સારંગપુરનો પેલો બોટાદનો પેલો ભડલી વાળો સુરેશ, જોયું છે ને સુરેશ? આપણે પેલા તમે વિડીયોમાં પણ જોયો હશે, વેબસાઇટ પણ આવે છે. સુરેશને તમે જુઓ ને, તમને લિટરલી ઈર્ષા આવે. રોજ સ્વામી આપણે જે આમ પાછળ પ્રદક્ષિણા ફરી અને પેલા જે ગોળ પેલા પગથિયા છે આગળના ત્યાંથી ઉતરી અને પેલા રંગમંડપમાં આવતા પેલા સ્વામી જે પસાર થાય છે ને, સુરેશ નિત્ય ત્યાં ઉભો રહે અને ખાલી એક જ એને કરવાનું, જે બોલાવાની. બિચારાને સાવ બોલામાં કંઈ બરાબર ફાવતું નથી, સ્વામી જે બોલાવે, જે સ્વામિનારાયણ જે બોલે બસ એ જે લટકું કરે ને, અને સ્વામી આપણે ખાલી માથે હાથ મૂકે, પેલા ખિસ્સામાં પુષ્પ મૂકે, જે પણ કંઈક એ વખતે જે 2 સેકન્ડની જે સ્મૃતિ એને આપે, આપણે લાગે કે આ માણસ આ છોકરો આના આધારે જ જીવે છે. જોવા જેવું દ્રશ્ય તો એ હોય છે, સ્વામી ઉપર જ્યારે પસાર થઈ જાય પાછા, પછી જે ખૂણો પડે છે ને પેલા જે પગથિયાના, એ ખૂણામાં છોકરો નાચે એ દર્શન કરવા જેવો છે. સ્વામી ઉપર જ્યારે એને સુખ આપીને જતા રહે ને, એનો આનંદ એ જે ઉભરો આવે છે, કેવી રીતે વ્યક્ત કરો? આપણે કહીએ ને પેલો મોંઘો માણસ હોય ને તમે ગોળ આપો આમ કાકલી ખૂકે, એમ આ માણસ લિટરલી કૂડે કે મારે કેવી રીતે મારો આનંદ વ્યક્ત કરો, એ જે કૂદે છે ને, બસ એ એમાંથી તમને થઈ ગયા સ્વામી બાપા આના અંતરમાં કેવા વસી ગયા છે. આવો સુરેશ આમ લિટરલી મહારાજના વખત રતો બસ્યો હતો ને, સાવ પેલો ગાંડો ગયેલો, સ્વામી મહારાજ માટે એવું કહેવાય છે કે એના ખભા ઉપર હાથ મૂકીને મહારાજ માણેક ચોકમાંથી પસાર થતા. બે ત્રણ વર્ષ પહેલા જ અમદાવાદ હતા, સાઈન લેંગ્વેજ મને વાત આપી સ્વામી બાપાએ, હાથને ઈશારાથી એને સમજાવ્યું કે આપણે ફિલ્મ જોવા ના જવું છે. સંતોએ વાત કરી, સ્વામી આ ચતુર છે ને, એ ફિલ્મ જોવા જાય છે. સ્વામી ના પડી કે આમ કહીને એવું કંઈક સમજાવી દીધું, એને સમજ કે બાપા આજથી નહીં બસ બંધ. આવા પેલા સારંગપુરમાં પણ 2 પેલા મૂંગા છે, સ્વામી બાપા ગયા વર્ષે આવ્યા હતા તો એ લોકોને મને એટલું જ સુખ આપ્યું. સ્વામી કે લગ્ન થઈ ગયા તારા? એવી રીતે પણ સ્વામી બાપા પૂછે. અમુક તો પેલા વોશિંગ્ટન DCના પેલા તો આપણે કનુ સ્વામી બોમ્બેના આપણા હરિભક્ત છે ને, કનુભાઈ અમીન, 2-3 પ્રસંગો છે આપણે જોઈ લે. કનુ સ્વામી છે અમદાવાદ બોમ્બેના, એ લોકો આખું જે મુંબઈનું મંડળ છે, બીજા કનુભાઈ પછી પેલા આપણા ભાનુભાઈ એ લોકોનું મંડળ છે. સ્વામી બાપા જ્યારે સારંગપુર આવે ત્યારે અને આપણે સાધુરામ કાકા 3-4ની મંડળી છે, બાપા સારંગપુર આવે ત્યારે 15 દિવસ ત્યાં રોકાય સમાગમનો લાભ લે. એકવાર લોકો રાત્રે આવ્યા આપણને મુલાકાત કનમાં આવ્યા, એટલે આ સાધુરામભાઈ ને પછી ભાનુભાઈ ને કનુભાઈ અમીન કનુ સ્વામીને બધા આવ્યા અને સ્વામી આપણે દર્શન કર્યા. કનુ સ્વામીનો છે ને બધા સંતોને કનુ સ્વામી કહે છે, કનુ સ્વામીનો દીકરો એનું ના બધા સંતોને ભગતથી જ ઓળખે છે. ભગત એ સાવ રિટાર્ડેડ છે, મન બુદ્ધિવાળો છે અને કંઈ ખાવા પીવાનું કંઈ કશું ને કંઈ ભાન નથી દેતું. કપડાં પણ પહેરાવો આપણે, જમાડવો પડે, પેશાબ બધું આપણે મૂત્ર બધું જે પણ કંઈ કરે બધી દૈહિક ક્રિયા આપણે જાતે જ કરાવડાવી પડે. જ્યારે બાપા કનુ સ્વામીને મળે છે, બાપા કે ક્યાં ગયો ભગત? આ મોટા મોટા હરિભક્તો છે, ટ્રસ્ટી લેવાના છે હરિભક્તો. સ્વામી કે ભગત ક્યાં ગયો? કનુ સ્વામી કે સ્વામી રૂમમાં છે અત્યારે, ઉતારે આવે છે, બાપા બોલાવો સાથે દર્શન થઈ જાય ને બધાને. સ્વામી બાપા મુંબઈના હરિભક્તો આવે છે પણ પેલા ભગતને યાદ કરે છે, મન બુદ્ધિવાળાને. પેલો વિરલ છે આપણો વોશિંગ્ટન DCમાં પેલા હરિભક્તોનું કોણ છે નામ ભૂલી ગયો છું, એમનો છોકરો છે વિરલ, એ ખરેખર વિરલ જ છે. એ પણ મન બુદ્ધિવાળો અને કશું એને ભણવામાં તો કંઈ છે જ નહીં, મોટી ઉંમરનો છે, કદાચ મારી ઉંમર જેટલો જ હશે, 25-30 વર્ષનો થઈ ગયો હશે. પણ ભગવાનની કૃપા એવી છે એના ઉપર, એની યાદ શક્તિ એટલી પાવરફુલ છે ને, આમ તો કંઈક ફાવતું જ નથી એને ખાવા પીવાનું, પણ યાદ શક્તિ બહુ પાવરફુલ, દરેક સંતના નામ બધું યાદ એને. અને મારા ઘરે ક્યારે આવ્યા હતા, કઈ સાલમાં સ્વામી સાથે પદયાત્રામાં આવ્યા, બધું યાદ કે આ વેગસાગર, એટલે તું કાળથી બોલાય, વેગસાગર તું આ તારીખે આવ્યો હતો મારા ઘરે અને તું આ તારીખે આવ્યો હતો, બધાને ખબર. અને સ્વામી બાપા પણ એને પ્રેમથી બોલાવે અને એને પણ એ ઉમંગ કે મારે લગ્ન કરવા છે. જ્યારે બાપાને સાથે મળે ને, બાપાને કે સ્વામી મારું કંઈ ગોઠવી આપો ને, મારું કંઈ ગોઠવી આપો ને, સ્વામી કે હા મેં જોઈ રાખી છે. આવા સાવ અભૂત બાળક માટે પણ અભણ બાળક માણસ સાથે પણ સ્વામી શ્રી એટલા જ પ્રેમથી એને મળી શકે છે. સ્વામી બાપાના અંતરમાં આવા કોઈ ભેદભાવ નથી. થોડાક પ્રસંગો રહી ગયા છે આજે આ દ્વંદ્વમાં, એને આપણે થોડાક આવતીકાલે જોશું. આમાંથી પણ આપણે એટલી પ્રતિતિ આવે છે કે જે માતાનો પ્રેમ સર્વ પોતાના બાળક માટે હોય છે, સ્વામી માટે બધા ઉપર પ્રેમ છે, એટલે કે સ્વામી માટે બધા જ આપણે બાળકો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આજે સ્વામી અહીંયા આ વડીલ દિનની ઉજવણી લગભગ આપણને એવું લાગે છે કે આ પહેલી વાર આવી રીતે થઈ, જેમ બાળ દિનની ઉજવણી, કિશોર દિનની ઉજવણી, યુવક દિનની ઉજવણી, એમ વડીલ દિનની આ પહેલી વાર યોગ વિવેક સ્વામીને, ત્યાગરત્ન સ્વામીને બધા આ વિચાર કર્યો તો આ રીતે થઈ છે. તો વડીલોના અમુક પ્રશ્નો એ આવેલા પ્રશ્નો છે ને અમુક સંતોએ વિચારીને બધા પૂછ્યા છે. આપને એવું લાગે કે બીજા કઈ વાત કરવી છે તોય આપ એમાં સ્વતંત્ર છો, પણ આ તો અત્યારે જે પ્રશ્નો અમે રજૂ કરીએ છીએ પછી એમાંથી આપને યોગ્ય લાગે એ રીતે આપ ઉત્તર આપશો. અહીંયા સ્વામી બધા વડીલો બેઠા છે, લગભગ બધાની ઉંમર 60-65 થી તો ઉપર થઈ ગઈ છે, અને તો હવે આ ઉંમરે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન બધા માગે છે.
2: પહેલા તો બધાના દર્શન થયા, બહુ આનંદ થયો. નામ તો બધાને આવડતા નથી, પણ ઓળખું બધાને બધા, અને બહુ બહુ સારું કાર્યક્રમ બધા, અને આટલી નજીકથી ત્યાં હોઈએ ને ખબર ના પડે શું ચાલે, પણ આજે બહુ સારું કાર્યક્રમ ગોઠવ્યો. બીજું તો કાંઈ ના, દર્શન બધા થયા, આનંદ થયો.
1: એટલે હવે આ ઉંમરે, હવે ઉંમર લાયક તો બધા થઈ ગયા છીએ, તો હવે શું કરવું વિશેષ એ અંગે માર્ગદર્શન આપશો.
2: જો પ્રમુખ સાહેબ મહારાજે ઉત્તર આપ્યો તો એમને પાસ, આપણે એમને બાયપાસ કરવા, સ્વયંનું બાયપાસ કર્યું હતું. હા, નામ નામ, હા, સુબ્રમણ્યમ. સુબ્રમણ્યમે પૂછ્યું હતું બાપાને કે આપણું નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે. સ્વામી કહે ભક્તિ ભજન જ છે, નેક્સ્ટ પ્રોજેક્ટની વાત જ નથી. પહેલાં ભક્તિ ભજન, પછી એની અંદર બધું આવી જાય, અક્ષરધામ ને આ ને તેને, પણ મેઇન તો ભક્તિ ભજન. તો આપણે સત્સંગી છીએ એ જ કરવાનું છે ભક્તિ ભજન. એટલે ફોર્મ બદલાય, જરા આકાર બદલાય જુદી રીતે, પણ જો આપણે બધું આ સમજણની વાત છે. આપણે મહારાજે જે વાત કરી છે સમજણ, અને સમજણથી સુખી રહેવાય. સમજણ ના હોય તો આ બધા પ્રશ્નો નડે તમને, પણ સમજણ હોય, અને સમજણ તો મહારાજે, સમજણની વાત છે મનમાં આવે, ક્રિયામાં નહીં. ક્રિયા તો થઈ શકે ના થાય. હવે તમે મોટી ઉંમરના થયા એટલે સારી ક્રિયા ના થાય, પણ મનમાં, મન તો એવર ફ્રેશ, મનથી જો એવી સમજણ કરી હોય તો અહીંયા જ અક્ષરધામ. અહીં આવવા જવાનો પ્રશ્ન જ રહેતો નથી. ભગવાન સાથે કનેક્શન, અને આ ઉંમરે તો વધારે થાય તો રિટાયર થાય એટલે હવે મારા, બીજું કાંઈ નહીં. અને આની રાહ જોતા હોય છે બધા, એકાંતિક ભક્તો રાહ જોતા હોય. નિવૃત્તિ આપણે લઈએ અને પછી ભજન કરીએ, તો એક સમજણની વાત છે. સમજણ દ્રઢ હોય કોઈ પ્રશ્ન જ નથી રહેતો. આમાંથી આમાં, આમાંથી આમાં ચેન્જ થાય, પણ મનમાં જે ભજન, ભક્તિ, ભગવાનનો આશરો, ઉપાસના, એ તો કાયમ એક જ રહે છે, એમાં ફેરફાર થતો નથી. અને બહારની શારીરિક હોય એટલે તમે ગીવઅપ કરો થોડોક, ભલી આપણે ના ક્રિયા ના થઈ શકે, પણ મન તો જોરદાર હોય. મન તો વિશેષ, તમારે બધું પરવારી રહ્યા, અતિ નિર્વાસનિક થઈ ગયા, હવે બીજો કંઈ આપણે પરવા રહેતી નથી, એટલે એકદમ સીધા ભજનમાં જોઈન થઈ જવાય.
1: એટલે સ્વામી આપે કહ્યું સમજણ કરવાની છે, તો એવી કઈ કઈ સમજણ છે કે જેનાથી અહીંયા જ અક્ષરધામ એવું અનુભવાય?
2: સમજણમાં તો જો એક આપણે જે આજ્ઞા પાડીએ, આજ્ઞામાં ધરતા હોય, જે આજ્ઞા આપણને આજ્ઞા કરવામાં આવી છે, અને નિષ્કામ ધર્મની આજ્ઞા, જે એને લીધે બીજી બધી આજ્ઞાઓ ડેવલપ થાય છે, એ મેન્ટેન કરવા માટે. તો હવે આપણે તો એક નારી સદા બ્રહ્મચારી એક બધાના માટે છે, નાનો હોય મોટો હોય બધા માટે. અને પછી જે બીજાને એક નારી સદા બ્રહ્મચારી, પછી જે બીજી માતા બહેન ને દીકરી, એ રીતે સમજણ હવે કરવી પડશે, એના ઉપર જોવું જ પડશે. ભગવાન સાથે કનેક્શનમાં એક કામ આવશે. અને કેમ ના થાય, શ્રીજી મહારાજ મળ્યા છે, અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય. યોગી આપણા દ્રષ્ટાંત આપતા કે મહાત્મા આંબલીના ઝાડ નીચે તપ કરતો હતો, નારદજી ત્યાંથી પસાર થયા, એ નારદજી નારદજી અહીં આવો અહીં આવો. નારદજી ગયા, પછી નારદજીએ કહ્યું કે એમને પ્રશ્ન પૂછ્યો, નારદજી ત્યાં ભગવાનને પૂછજો મને ક્યારે દર્શન દેશે. તો ભગવાનને પૂછ્યું નારદજીએ, તો મહારાજ ભગવાને એવી એવો જવાબ આપ્યો કે જેટલા પાંદડા છે આંબલીના એટલા કલ્પ જશે તારે દર્શન થશે. નારદજીનો પાટિયા બહી ગયા, હું શું જોવા આપીશ. એટલે આમ તરીને જતો હતો નારદજીએ, આમ કે ભેટો ના થાય, નહીં તો શું જવાનું, એની સાથે મારી સાથે ફાટી ગઈ તો એને શું થશે. પણ એ જોઈ ગયો, નારદજીને બોલાય. નારદજીએ પૂછ્યું કે જવાબ, કે શું જવાબ, મારી છાતીમાં મારી છાતી ફાટી આવી છે, કે હોય તો ખરા કે આ જેટલા આંબલીના પાંદડા નાના નાના આંબલીના પાંદડા નાના જ હોય, આમ એક ઇંચ જવાય નહીં, પોણો ઇંચ આ અડધો ઇંચ. તો એટલા કલ્પ, એટલે એક કલ્પમાં 8,64 કરોડ વર્ષ, એક એક એક પાંદડા દીઠ 8,64 કરોડ વર્ષ. ઓલો તો નાચવા કૂદવા લાગ્યો. નારદજી પૂછે કે આ શું શું નાચે છે, કે આ દર્શન તો દેશે ને આટલા કલ્પ વગર, કેટલી શ્રદ્ધા. તો નારદજીને ઊંધું પડ્યું કે હું ધારતો હતો કે આના પાટિયા બેસી જશે, મારા પાટિયા બેસી ગયા. પણ જો આ કહેવાની વાત છે કે આ ભગવાન મળ્યા, પ્રત્યક્ષ તો કોઈને મળ્યા નથી. નરસિંહ મહેતાને મળ્યા તો એક હાર આપ્યો, અને પછી ભાઈ દર્શન નથી થયા. બીજા બધાને મીરાબાઈને આપ્યો હાર, પણ એ બધું છેટે, એટલે સંબંધો ના થાય. પણ એ લોકો તો એવા ભક્તો હતા ખરેખરા, મનથી ભગવાનને મનથી એવો જોડાણ કર્યો, બધું થયું. પણ ટૂંકમાં આપણે ભગવાન મળ્યા, શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને તો ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે, આયા જ કરે. થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યું, સ્વામી આમ કેમ કર્યું, શાસ્ત્રી મારું શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય હા મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય જ બધા કરે. તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય તો કરે, પણ એમાં જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય, બને અઘરું છે. અને આપણે આટલું જ કરવાનું છે, બધી બુદ્ધિને તારું મારીને બસ. અને તમે બુદ્ધિ ચલાવી ચલાવી કેટલી ચલાવશો, એ તો એવા ચરિત્ર કરે તો આટીમાં નાખી દે. પણ શાસ્ત્રીમાં યોગી આપા એવા ચરિત્ર નથી કરતા, પણ તો એ કરવું પડે, ઉઠવું પડે, ખાવું પડે, બેસવું પડે. હવે અમારે મનુષ્ય ભાવ આવે તો પછી શું કરું, પેલા બીજા ચરિત્ર નથી કરે. યોગી આપા કહે કે જો મહારાજને આપણે મહારાજના વખત આપણે હોત ને આપણું ઘર જાત એ કે ગુલાટ થઈ જાત, એવા ચરિત્ર મહારાજે કર્યા છે. પણ સાધુ રૂપે છે એટલે એવું ના કરે, ધર્મ નિયમ મારે બધું કરે. ધર્મ નિયમ એ પાર છે, આપણે પરાઈએ, એમને કાંઈ જરૂર નથી. ધર્મ નિયમ એ તો બ્રહ્મ સ્વરૂપ છે, દેહના ભાવ જ નથી. પણ તો એ આપણા માટે ધર્મ નિયમ પારે, એટલે બીજા બનાવટી હોય ને એ ઘૂસી ના જાય. એટલા માટે બધા બધા બધા એ ક્લેમ કરે કે હું બ્રહ્મ સ્વરૂપ છું, મારે ધર્મ નિયમની જરૂર નથી. એટલે એ બધું કેન્સલ કરે અને શુદ્ધ ભાવે આપણને આ દર્શન દે છે, સાધુ રૂપે વર્તે છે સાધુ. એટલે હવે આમાં મન ભગાવે તો શું કરું. એટલે જો કે આપણે ઘણું બધું ઊંચી કક્ષાએ પહોંચ્યા છે એટલે વાંધો નથી. આપણે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે મળ્યા છે ખરા પણ ઓળખાયા, બે વાત છે. મળ્યા તો ઘણા એને મળ્યા છે, નીલકંઠ વર્ણી જતા હતા કેટલા એને મળ્યા હતા, સામે ભેટ્યા હોય, બધું હોય, સેવા કરી બધું કર્યું હોય, પણ ઓળખાયા નહીં. અને આપણે ઓળખાયા, શાસ્ત્રીમાં જ ઓળખાયા, પ્રમુખ સ્વામીમાં ઓળખાય, યોગી આપણે ઓળખાયા, એટલે એ મોટી વાત છે. એટલે એક તો આ થઈ ગઈ, એટલે નિષ્ઠા, ઉપાસના, ધર્મ નિયમ એ બધું દ્રઢ હોય તો એ સત્સંગ, અને એ સત્સંગના બળે આપણને મારા તમારે ના જવું હોય તો ભગવાન હાથ ખેંચીને લઈ જાય તો ધામમાં. હા આટલું આ ત્રણ હોય. પછી બીજી સમજણમાં તો જો આપણે ઉંમર થઈ એટલે આપણે તમે નાના હતા તમે આજ્ઞા પાડતા નતા તમારા બાપાની, તો એ જ રિપીટ થાય છે. તમે મોટા થયા અને નાના ના પાડે આજ્ઞા, આર્ગ્યુમેન્ટ કરે તો પણ એ ચલાવી લેવું પડે. આપણે સમજી રાખવું પડે કે આ ક્રમ છે એ. એટલે ઇંગ્લિશમાં કહેવત છે, એ કોમ્બ ઇઝ ગિવન ટુ અ બોલ્ડ મેન, એ કોમ્બ ઇઝ ગિવન ટુ અ બોલ્ડ મેન. હવે એકે વાર નથી, શું વાર ઓરવાનો છે. એન એક્સપિરિયન્સ ઇઝ એ કોમ ગિવન ટુ અ બોલ્ડ મેન. તો અનુભવ જેને આપણે અનુભવ થયો તમને 60 વર્ષ કૂટ્યા બધું રામ આમ, એટલે અનુભવ થયો. પણ એને અનુભવ નથી, જે 25 વર્ષનો છે એને અનુભવ નથી. હવે તમે આના ઉપર લાદો એ ક્યાંથી માને. એટલે એવું ચાલતું જ રહે છે. અને જે એક્સપિરિયન્સ ઇઝ એ કોમ ગિવન ટુ અ બોલ્ડ મેન, એ કાંઈ કામમાં આવતું નથી. તમારો અનુભવ તમારી પાસે જ રહે, નીચે પહેરીને કામ આવતું જ નથી. દરેક વખતે એવું જ હોય છે. એટલે આપણે આગ્રહ રાખવાનો, આપણે એડજસ્ટ થઈ જવું, ઓલાને એડજસ્ટ કરવા કરવા કરતાં આપણે એડજસ્ટ થઈ જવું છે જ, આવું થશે. એટલે આપણે રમી દેવું, એ કરવું બધે, પણ સત્સંગ કરવાનો આગ્રહ રાખવો, એટલું તો કરવું. એ આગ્રહ ના રાખે તો એ તો તમે બે કૂવામાં પડો. એટલે આપણો આગ્રહ હોય, પછી એ કરે ના કરે વસ્તુ જુદી છે. આપણા મનમાં એવું દ્રઢ રહેવું છે કે એને સત્સંગ થાય, સત્સંગ આપણા બધા કુટુંબી બધા, આપણે જેને સત્સંગ થયો, નાનો હોય મોટો હોય વૃદ્ધ હોય, બધાને એ આગ્રહ રાખવો કે આપણા સત્સંગ, આપણા દરેક સભ્યને સત્સંગ થાય એ રીતે આવી સમજણ રાખવી પડે અને એ રીતે એડજસ્ટ કરવું પડે. તો બસ
1: આખી જિંદગી સ્વામી મહત્વથી બધું કાર્ય કર્યું હોય, પછી આપણને સહેજે ચિંતા રહે બધા સંબંધીઓની, કુટુંબીજનોની, તો એ ચિંતા રહે ને એને લીધે તો હવે કયો વિચાર રાખવો કે જેનાથી એ બધામાંથી પણ નિશ્ચિંત થઈ શકાય?
2: એમાં તો મહારાજે કહ્યું, કાશીદાસનો જ પ્રશ્ન છે કે અમારે ગ્રસ્ત છીએ, અમે અનંત વિટોળના હોય એટલે શું કરવું. મહારાજ ચોખ્ખી વાત કરી છે કે એમાં તો જ્ઞાન એપ્લાય કરવું, ફાઇનલ જ્ઞાન, કે જો આપણે અનંત જન્મના સગા સંબંધી છે, આપણે છે કે નહીં અનંત જન્મ, યુ કેન નોટ, યુ કાન્ટ ડિનાય, છે જ. તો એને યાદ નથી કરતા, ભૂલાઈ ગયા, તો આ જન્મના એ રીતે ભૂલાઈ જવું. એટલે આપણે ઘરમાં છે, કુટુંબમાં છે, એ બધી વાત સાચી, પણ ફાઇનલ જ્ઞાન કે આ કોણ બાપ ને કોણ માં ને કોણ, એ એપ્લાય કરવું પડે. છતાંય કુટુંબમાં છે, આપણે દેહ છે, શરીર છે, બધો બધા છે, એટલે એને એની રીતે કરવા દેવું. પણ આપણે જ્ઞાનથી અલિપ્ત રહેવું, કોણ સર, કોણ દીકરો, કોણ દીકરો, એ રીતે.
1: પરિવારમાં સંપ અને એકતા રહે એવી ઈચ્છા સહેજે સહેજે રહે છે, તો એના માટે શું કરવું જોઈએ?
2: અરે જ એમાં એને જો આપણે બધા સંપી નથી એટલે આનંદ છે. એક જનાડો ફાટે તો બધું બગાડે, એટલે એ તો રહેવી જ ઈચ્છા. અને પણ એના માટે જે પ્રમુખ સાહેબ મહારાજે વાત કરેલી હતી કે જે આપણે પ્રોજેક્ટ શું છે, ભજન ભક્તિ, એ આપણે મનમાં રહેવું જોઈએ. અને પછી બધી જે દીકરા દીકરી સૌને એને જે રીતે સાચવાય એ રીતે સાચવવું, બધે એમાં જ્ઞાન ના એપ્લાય કરો. ઓલી ફાઇનલ જ્ઞાન એમાં તમારે અત્યારે હાજર છે, ઓલા તો પતી ગયો, હાજર છે એટલે એની દેખરેખ રાખવી પડે, આગળ કરવું પડે. દેખરેખમાં મુખ્ય સત્સંગ કરે એ દેખરેખ, એ મોટી દેખરેખ છે. બીજા બધા તો પૈસા છે, કુટુંબ છે, ઘર છે, મકાન છે, તો આવે ને જાય. આજે કરોડપતિને બીજે દિવસે રોડપતિને, એ કંઈ સ્થિર નથી. પણ સત્સંગનો આગ્રહ રાખો અને એ દેખરેખ રાખવાની અને મનમાં પ્રાર્થના કરવી, આપણે ભજન કરવું, એના માટે મારા ફેરવ્યા કે બધા સત્સંગી સત્સંગ થાય એ રીતે.
1: કુટુંબના સભ્યોની કોઈના સ્વભાવનું થોડુંક આમ વિચિત્રતા જેવું દેખાય ત્યારે પણ બહુ જ આમ મન પાછું પડી જાય છે, તો એ વખતે શું કરવું?
2: સહન કરો. આપણા સ્વભાવ બદલી શકતા નથી, બીજાના સ્વભાવ ક્યાંથી બદલવાના, એટલે સહન કરવાનું છે. તમારે સ્વભાવ છે, એને સ્વભાવ છે. જો આપણે સ્વભાવ મટી ગયા હોય તો સ્થિરતા રહે, કોઈ પ્રશ્ન જ ના રહે. પણ બે સ્વભાવ ઝડકે સામસામ એટલે પ્રશ્ન થાય. જો તમને આગ્રહ હોય કોઈ વાતનો કે આમ જ કરવું જોઈએ, અને તારી સમજણ સાચી છે, ખોટી નથી, તમને અનુભવ છે, બધું છે, પણ ઓલાને નથી અને ઓલો માનતો જ નથી, એટલે સહન કરવાનું. ભાઈ બધે આપણું જ્ઞાનનું પોટલું આપણી પાસે રાખવાનું અને સહન કરવાનું. બધાને એવું છે, બધે સ્વભાવ જ ભૂર છે. મહારાજ સ્વામી કહ્યું અનાદિકાળ બધાને સ્વભાવ નડે. સ્વભાવ જો સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો, એક જ છે. એની પ્રકૃતિ આવી છે, એનો સ્વભાવ છે. તો સ્વભાવ પ્રકૃતિથી પર અક્ષરધામ, પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ, સ્વભાવથી પર અક્ષરધામ. એટલે આપણા સ્વભાવ મુકાયા, તમારે આપણા ઉપર આવી જવું સીધા. આપણો સ્વભાવ કેવો છે એને એડજસ્ટ કરવું, અને આપણો સ્વભાવ મૂકી અહીંયા અક્ષરધામ આવા જવાની વાત જ નથી. ગુરુ તો અક્ષરધામ છે જ, પણ આપણે અહીંયા સમજણથી અહીંયા અક્ષરધામ, એટલે આ રીતે કરવું પડશે.
1: સહન તો સ્વામી ઉદાસીનતાથી તો થાય છે, પણ સહન કરવામાં એ પાછું સ્થિરતા રહે અને આનંદ રહે, એ કયા સમજણથી?
2: જો ભગવાન એવા મળ્યા છે ને, ભગવાનની પ્રાપ્તિ હિમાલય જેટલી, એના આપણા બધા પ્રશ્નો સ્વભાવ કે બધું ઢેફા જેવા, એવી સમજણ. મહારાજનો મહિમા સમજાય, મહારાજ સ્વામીનો મહિમા, તો બધું સ્વભાવ બધું મૂકી જાય, ઊભા જ ના રહે. પણ એ મહિમા આપણે સમજાતો નથી. આપણે પર કહીએ, પણ પર 10 થી 11 પર છે, 10 થી 100 પર છે, 10 થી અબજ પર છે. મહારાજને કેવા ગણવા, 10 થી 11, 10 થી એટલે મારા તો અનંત પાર છે. મહારાજ પોતે વાત કરી કે હું મારા મહિમાને વાત કરું તો એ પાર આવે નહીં. તો આપણે ક્યાંથી પાર પામીએ? આપણે બહુ તો બહુ ગુણાતીત સ્વરૂપ થવાય તમારે, એથી આગળ ના થવાય. એથી આગળ તો મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું ભજન જ કરવાનું છે. ગુણાતીત રૂપ થઈને મહારાજનું ભજન કરવાનું, એટલે આવો મહિમા સમજાય છે. ઊભું જ ના રહે, કાંઈ ના રહે, જગત નહીં નહીં, અંદર કોઈ બ્રહ્માંડ બધું જ ઇવેપરેટ થઈ જાય, ભસ્મીભૂત.
1: રોજિંદા ક્રમમાં એવી કોઈ ક્રિયા ખરી કે આ મહિમા વધારે સમજાય એના માટે કરવાની એવી કોઈ?
2: ના, તો ભગવાનની કૃપા થાય તો આપણે એવું કાર્ય કરવું કે ભગવાનની કૃપા થાય. બસ એવું મહારાજને રાજી કરવા, સ્વામીને રાજી કરવા કે કૃપા. જો ભગતજી મહારાજને કહ્યું ને, હા છોટી બલા થઈ ગઈ, કે થોરને કેરા આવે, તો એવી વાત થઈ ગઈ. ભગતજી એવા રાજી કર્યા, રાજી કર્યા, હા છોટી બલા, સ્વામી આપવું નતું તો અપાઈ ગયું.
1: ભગતજી મહારાજની તો સ્વામી બહુ મોટી વાત થઈ ગઈ. અમારે તો ઓછો સમય છે, તો એટલા સમયમાં કંઈક કામ કાઢી નખાય એવું કંઈક ઉપાય બતાવો.
2: થાય શોર્ટ નો શોર્ટકટ, આમાં તો થવું જ પડે. આ ક્રમ કેટલું શોર્ટકટ તો કર્યું છે. અનંત જન્મથી જો આપ મારા સ્વામી મળ્યા ન હોત તો આપણે જન્મ મરણ જેવું ચાલુ હોત, ચાલુ હોત, ક્યાંય અટકત નહીં. કે જો આ કેટલું શોર્ટકટ, મારા સ્વામી આ મનુષ્ય દેહ આવ્યા અને આપણે ભેગા ભર્યા અને આપણે બધું કામ કર્યું, મોટી કૃપા કરે. આપણને સમજાય એવું નથી પણ અતિશય મોટી કૃપા થઈ ગઈ. આ ભગવાન ક્યાં મળ્યા છે એ મળે, એમની કેવળ એમની દયા તો જ એ મનુષ્ય રૂપે આવ્યા. એ તો એમને શું જરૂર હતી. હવે અહીંયા અક્ષરધામમાં ગરમી લાગી હતી, અહીંયા ત્યાં તો બસ નિરાતે બધું યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ બધા નિરાતે અક્ષરધામ મહારાજની મૂર્તિનું સુખ લેતા. એકવાર યોગીઓ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી તમે કેમ આવ્યા દાદર મંદિરમાં, તમે કેમ અવતર્યા? સાહેબ અવતર્યા નથી, મહારાજે મોકલ્યા છે. એમને શું જરૂર હતી, મહારાજ મોકલ્યા, આજ્ઞા કરી એટલે આવ્યા.
1: આપને સ્વામી કઈ વિશેષ વાત કરવી હોય તો?
2: વિશેષ તો આટલું છે કે આ મારા સ્વામી મળ્યા છે, ગજબની વાત થઈ ગઈ. અને દ્રઢ આશરો દ્રઢ કરજો, એમાં કાંઈ પોલ ના જોઈએ, બીજે કંઈ ઘૂસી ના જાય. એ સ્પેશિયલ એકદમ આઉટ રાઇટ ફોકસ મારા સ્વામીમાં, અને બીજા કોઈ જગ્યાએ કોઈ આસ્થા કોઈ મનમાં બેસે નહીં, એક મારા સ્વામી. અને શાસ્ત્રીમાં એ કૃપા કરી છે, એ કૃપા કરી. અમે કરોડો દંડવટ કરી હતા વિચાર, નહીં તો યોગીઓ આપણા પોતે કહેતા કે જો શાસ્ત્રી મહારાજ આપણને ખેંચ્યા ના હોત તો આપણે બંડ્યા કુછ કુછ આપણે જ કરતા હોત આપણે, કેમ કે ઓળખાય નથી. એમની કૃપાથી જ આપણે એમાં જોડાયા છે. ઓળખાય તો બહુ જુદી વાત છે. ઓળખાય મધ્યના તેર પ્રમાણે એ દોષ ઊભા ના રહે. ઓલા લીંબોળી હોય મવડા જેમ ટપ ટપ ટપ પડ્યા કરે, એવી તો બધા દોષ ઉખડી જાય મધ્યના તેર પ્રમાણે. પણ એટલે ઓળખાયા નથી. મહારાજે કૃપા કરીને આપણને ખેંચી લીધા છે. આપણો કોઈ પુન હશે ગમે હશે, પણ આપણે શાસ્ત્રી માર્ગમાં ખેંચ્યા, યોગી યોગમાં ખેંચ્યા, પ્રમુખ સાહેબમાં ખેંચ્યા, અને એટલી જ. એટલે આપણું તો કાંઈ ચાલે એવું નથી. સ્વામીની વાત પણ છે, 14 કૃપા સ્વામી, 15 સોરાની, 15 કૃપા એમને છે. એ કરે અને એકાદી જે આપણે મથીએ છીએ, મથવામાં કાંઈ આપણા સ્વભાવ પ્રમાણે મથીએ છે, સ્વભાવ બાજુ મૂકીને મથીએ તો તર કમ થઈએ. ભાઈ એ કાર્ય રાખ્યું છે પણ એ સ્વભાવ બધા બહુ આડા આવે છે. જાત જાતનો સ્વભાવ છે, અનંત જાતનો સ્વભાવ છે.
1: સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે આપણને બહુ સચોટ માર્ગદર્શન આપ્યું છે. સ્વામી આ મુજબ વર્તી શકાય એવી ખાસ આપને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આપની કૃપા વગર વર્તાય એવું નથી. પણ સ્વામી ગમે એટલે એ જ આપ કૃપા કરજો કે એવી રીતે વર્તી શકાય અને જીવનની સાર્થકતા અનુભવી શકાય.
2: આ પ્રોગ્રામ ગોઠવે મને ખૂબ આનંદ થયો. પછી બીજી વાત ઓલામાં રહી ગઈ એટલે અમારે શું કરવું, તો સત્સંગ વાંચન. એટલે વાંચતા વાંચવા મુશ્કેલ પડે, આંખો જતી રહી હોય, એટલે તો આ ઓડિયો. હા હા અને કાને જતા રહ્યા હોય એટલે પછી મારા બાપાને દર્શન થાય બધા સંતોના.

અને એ રીતે આપણે ઓડિયો વિડીયો બધી બહાર પડી છે એમાં ટાઈમ કાઢો, બહુ મજા આવે છે.

શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા પછી એમને મોક્ષનું દ્વાર ગુણાધિતાન સ્વામી પાસે મૂકી ગયા અને પરંપરા બધા સત્પુરુષ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજ આ બધા આ બધા સારનું સાર છે. બીજું કાંઈ બીજું તમે જે કરો ભલે, પણ મુદ્દો વચનાવાદનું સાર, સારનું સાર સત્પુરુષ છે. અને યોગીઓ પણ પ્રમુખ સાંઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીઓ ભગતજી મહારાજ એ બધા સારનું સાર કહેવાય. બીજું આ જે નિષ્ઠા થઈ તમને, મારા સ્વામી નિષ્ઠા થઈ કાંઈ બાકી રહેતું નથી. અને આપણે ભગવાનને રાજી કરવા માટે એમને જે આપે વચન કહેલા એ પ્રમાણે રહેવું, સમસુરત ભાવ, એકતા અને મહિમા, દાસના દાસ પણ આપણે સમજવાનું. અને જે એમને રાજી કરવાના સાધન, પણ મૂળ તો આ સારનું સાર વચનામત એ જ છે. આજે આપણે આપ્યું શ્રીજી મહારાજ, આપણે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. એટલે આપણે તો લીલા લહેર છે, સમજવું જોઈએ. આ સમજાય, બીજું બધું કરો, ઘણું કરો, સેવા કરો, ભક્તિ કરો, પણ સારનું સાર આ સત્પુરુષો છે. અને એ તો સ્વામીએ એમાં પ્રતીતિ આવવી જોઈએ. પ્રતીતિ ના આવે તો ગોથા ખાય, ફર્યા કરે. અને પ્રતીતિ આવી જાય તો લીલા લહેર, આજ મારે ગે થાય લીલા લહેર, એ બધું. તો એ પ્રમાણે આમ જોવા જઈએ, સત્પુરુષ મળ્યા પછી, સત્પુરુષ મળ્યા પછી બધું લેખે લાગે. એ ના મળે તો કાંઈ હાથમાં, બીજું ગમે એટલું બધું કરો ગમે, પણ સત્પુરુષ છે એ સારું સાર છે, એ આપણને મળ્યા છે. એટલે આપણે ભગવાનને રાજી કરવા માટે આમ તો મુદ્દો આવી ગયો છે કલ્યાણ, પણ ભગવાનને રાજી કરવા આપણે ધર્મ નિયમ પાળવા અને જે અમને આપે એ એ પ્રમાણે રહેવું. એ બીજું સાવ સહેલું છે, આપણા માટે તો એકદમ સહેલું છે. એટલે પ્રતિથિ લાવીને અને જે અમને આપેલા વચન એ પ્રમાણે રહેવું. સહજાન સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, હવે તો ગ્રહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામે જોયા કરે છે. જે મુને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવરો છે જે બીજા પદાર્થ સામે જુએ પણ ભગવાન સામે ન જુએ. આ હકીકત છે. સ્વામીએ કહ્યું કે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામે જોયા કરે છે. જે કોઈ સ્ત્રી સામે જોયા કરે એવું ભગવાન જીવ સામે જોયા કરે છે.
મને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવરોધ છે જે બીજા પદાર્થમાં સામું જુએ પણ ભગવાન સામું ન જુએ. સ્વામીએ મારે ઘણું બધું કહી દીધું કે આપણે અંતરદૃષ્ટિ કરે તો એને વાત છે, નહીં તો બધું લોલે લોલ થયા જ કરે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. સંઘનું રૂપ કહ્યું છે, ભેગા રહે પણ સંઘ ના કરે, ભેગા રહે પણ સંઘ ના કરે. સંઘ છે મનની વાત છે, મનથી બધી ક્રિયા થાય, મનથી આપણે ભગવાનમાં જોડાઈએ, સંતમાં જોડાઈએ, પણ એમ ખાલી ખાલી બધા ભેગા રહે પણ મન લાગ્યું ના હોય એટલે દેખાય ખરું કે આ બધા સંગ કરે છે, પણ કંઈક સંગ કરે એ મનની વાત છે. મનથી જોડાણ હોય તો કામ થાય. સંગનું રૂપ કર્યું છે, ભેગા રહે પણ સંગ ના કરે. તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું છે. 60 માણસ ભેગા રહેતા પણ તેના સંગ તો પુરુષ સ્ત્રી ને છોકરો એ 3 હતો. 60 માણસ ભેગા રહેતા પણ 3-3 ગ્રુપ, સ્ત્રી પુરુષ અને એમના છોકરા, એમાં જ બંધાન. અને મારા સાધુ બંધન થાય નહીં. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડખાય છે, મૂર્ખાઈ કરે છે. જે આપણે સમાગમમાં આવ્યા છીએ તે ખાસ ધ્યાનમાં રહું. અને સમાગમ તો 24 કલાક રહે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવામાં શું કહેવું? સત્સંગી હોય પણ તો સ્મૃતિ ના કરાવે તો કુસંગી હોય એમાં તો કહેવું શું? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એ તો કોઈએ આશા જ રાખવી નહીં. કામમાંથી પરવારીને પ્રભુ ભજવા તો કોઈ આશા રાખવી જ નહીં. કામ એક કામમાંથી 4 ઊભા થાય, 4માંથી 8 ઊભા થાય એટલે કામનો છેવડો આવે જ નહીં. પણ અંતરદૃષ્ટિ મારે તો પાર પડે. ને કામમાંથી પરવાઈ પ્રભુ ભજવો એવું તો કોઈ આશા જ રાખવી નહીં. કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થશે પણ નહીં. આ સત્ય હકીકત છે. તો એમાં કરવું શું એ સ્વામી કહે છે. અને આ જીવને વૃક્ષનો દ્વેષ આવે તેમાં અવરોધા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહીં.

આવે તેમાં અર્ધા તો ઘણી લાંબી, પણ ત્યાં પ્રભુ ભજાય નહીં. ને પશુ પક્ષી આદિકના દેહમાં આવે તેમાં પણ ના ભજાય. પશુ પક્ષીના દેહમાં આવે તો ના ભજાય. પણ ના ભજાય. ને મનુષ્ય દેહમાં ભજાય. એક મનુષ્ય દેહમાં પ્રભુ ભજાય, બીજા કોઈ દેહમાં પ્રભુ ભજાયો નથી. તેમાં પણ મોટે ઠેકાણે ના ભજાય. મોટે ઠેકાણે તાલમેલ 70 જાતના પકવાન ને બધું હોય એમાં ક્યાંથી ભજાય પ્રભુ ભજાય? એમાં ખાવામાં વૃત્તિ રહે કે ભજનમાં વૃત્તિ રહે એ ત્યાંય ભજાય નહીં. સ્વામીએ છણાવટ કરીને આ વાત કરે છે. ઝાડના દેહમાં આવે તો ના ભજાય, પશુ પક્ષીમાં દેહમાં આવે તો ભજાય, મનુષ્ય દેહમાં આવે તો ભજાય. પણ તેમાંય જે મોટે ઘરે હોય તેમાં ના ભજાય. તેમ પણ મોટે ઠેકાણે ના ભજાય. ને ખાવા ન મળે તો પણ ન ભજાય. ખાવા ન મળે તો પણ ન ભજાય તો શું કરવું? શું ને રોગ થાય તો પણ ન ભજાય. ઇત્યાદિ વિઘ્ન છે. અને આ તો સર્વે વાતે સાનુકૂળ છે. ને તેમાં પણ પ્રભુ નહીં ભજાય તો પછી કે દાડે ભજાશે? એટલે આ તો આપણે તો બધા વાતે સાનુકૂળ છે, છે કે નહીં? હા, તો અરે એમાંય ન ભજાય તો કયા દાડે ભજાશે? તો આ અંતરદૃષ્ટિ જબરદસ્ત કરવાની છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મારા ગમેલું પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા અને હરે હરે કરતા, તે આપણને શીખવતા. અને મહારાજને અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભરવું. પ્રવૃત્તિ રૂપ થઈ જાય એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. તો પ્રવૃત્તિમાં ન ભરવું એટલે તો કરવું શું? ખાવા પીવાનું, ઝાડું કાઢવાનું કોણ કરશે? તો ક્રિયામાં તો ભરવું પડે, પણ જાણ પણ રાખવું હું શા માટે આવ્યો છું, શું કરવા આવ્યો છું એ સતત રહે તો બધું કામ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મન અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટા પ્રવૃત્તિમાં ન ભરવું. કેમ? જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભર્યા તે આનિક ભૂલી ગયા હતા. આનિકની મહત્તા હોવી જોઈએ તો કામ થાય. અને નિરંતર થોડે થોડે એમાં આગળ વેગ જો બરાબર આહનિક કરીએ તો સાક્ષાત્કાર થઈ જાય. પણ આપણે આહનિક કરીએ તો આહનિકમાં ગોટાવા રહે, આહનિકમાં કેટલાય સંકલ્પો થયા કરે બીજા ત્રીજા. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, ભગવાનના ભક્તનો અવગુણ આવે તે તેમાં ગુણ હોય તે વિચારવા. ગુણ અવગુણ બે હોય, એકલા અવગુણ ના હોય. આપણે એક અવગુણ જોયો અને પછી એ એવો જ છે, આવો છે, લાગનો જ છે, એ તો મનમાં વૃત્તિ થઈ જાય, એ ખોટું કહેવાય. જે કોઈનો અવગુણ આવે ત્યારે એના ગુણ હોય એ વિચારવા. ભગવાનનો ભક્તો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હઠાવી દે, તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા. જે આપણે તો આ
મહારાજ ગુણની જ વાત કરે છે.

એ અવગુણ તો આપણે ચોકડી મોટી ચોકડી મૂકી છે, અવગુણ તો જોવા જ નહીં. જો મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો નિર્દોષ છે, સંતો હરિભક્તો નિર્દોષ છે, અને તેમના નિર્દોષપણાની વાત બીજાને કરવી, અવગુણની વાત કરવી એવું નથી કહ્યું, નિર્દોષપણાની વાત બીજાને કરવી એ સ્પષ્ટ મહારાજે કહ્યું છે. ભગવાનનો ભક્ત, ભગવાનનો ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારો તો તે અવગુણ ટળી જાય. જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હટાવી દે, તેમ ગુણ તો ઘણા હોય તે વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય. ગુણ તો ઘણા હોય ભગવાનના ભક્તમાં, આપણે એક અવગુણ આવે તો બધું ફરી જાય ચક્કર, એક અવગુણ આવે કોઈનું તો એ એવો છે, લાગનો છે, અને એના વિશે વૃત્તિ ઠરે નહીં એવું થઈ જાય. પણ ગુણ બધા ઘણા હોય તો એમ પાંચ માણસ ની સામે 50 માણસ આવે તે હટાવીને, એમ ગુણ બધા ઘણા હોય તો એક અવગુણને લીધે એને હટાવી ન દેવું. બીજા ગુણ ભલે એક અવગુણ આવ્યો પણ બીજા ગુણ તો છે જ, એટલે બીજા ગુણોને વિચારવું તો આ અવગુણ હટી જાય. પણ આપણે એક અવગુણ આવ્યો તેમાં જ બધું બધાને નક્કી કરીએ, ઝડપી નિર્ણય, પછી બીજા ગુણ હોય એ અટકી જાય, આપણે આગળ વધતે નથી. પણ જો કોઈના ગુણ કોઈનો અવગુણ આવ્યો હોય તો એ પડતું મૂકીને બીજા ગુણનો વિચાર કરવા. ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. સ્વામીએ કહ્યું કે દોષ ઝાઝા હોય, ગુણ અવગુણ બે છે પણ દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. એટલે સંઘનું કારણ છે, સંઘ જો એક ઈંટ પણ ન પાડી હોય પણ સંઘ સારો હોય તો એકાંતિક થઈ જાય, અને સત્સંગ નબળો હોય, સંઘ નબળો હોય, અભાવ ગુણમાં પડ્યો હોય એવાનો સંઘ કરે તો તમે વૃત્તિ બગડી જાય અને ક્યાંય ને ક્યાંય રહો. એટલે બધું કેટલી બધી ક્રિયા કરે, બધું ક્રિયા કરતો હોય, રાત દિવસ જંપીને બેસે એટલી બધી ક્રિયા કરે, પણ જો સંઘ નબળો હોય તો તમને ફેંકી દે સત્સંગમાંથી. સ્વામિનારાયણ ભગવાનની જય. આપને સૌને બે પ્રશ્નો પૂછવાના છે, એમાંથી પસંદગી કરવાની છે. ભલે, એટલે સો વોટ, ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય, કૃપા નહીં અપાર કૃપા, આપણે છાતી પર હાથ મૂકીને કહી શકો અપાર કૃપા થઈ છે. બહુ મોટી વાત છે, પણ તો કૃપા થઈ છે એ નાનાથી, અપાર કૃપા જુદી વાત છે. પણ મહારાજ કહે છે ભલે ભગવાનને અને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય તો તે ધામમાં જઈ શકતો નથી. અપાર કૃપા, જો લાલા પાડો
અપાર કૃપા થઈ હતી. મારે સાક્ષાત અને હાથ પકડીને કહું, લાલા તને અંત સમય સાક્ષાત આવીને લઈ જઈશ, તેડી જઈશ. એટલે અપાર કૃપા થઈ હોય, કેટલું બધું સેવા કરી, બધું કેટલું બધું ભક્તિ કરી હોય, એમને અપાર કૃપા ના થાય. પણ તો ભૂત થયો, ક્યાંથી ક્યાં પટકાયો. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય, તો પણ જો હરિભક્તોનો, હરિભક્તો તમારા બધાનો, મહારાજ સ્વામીને તો ક્યાંય વાત છે. ભલે ભગવાન અને સંતની અપાર કૃપા થઈ હોય, તો પણ જો હરિભક્તોનો તેનો અભાવ હોય, તો તે ધામમાં જઈ શકતા નથી. ભગવાન મળ્યા છતાં ધામમાં જઈ શકતા નથી. બીજા ધામમાં ના જાય તો ભગવાન મળ્યા છે, અપાર કૃપા થઈ છે, અપાર. પણ જો હરિભક્તોનો અભાવ હોય, ધામમાં જઈ શકતો નથી. હવે બીજો પ્રશ્ન. ત્યાંય છે ભલે અને અહીંયા છે ભલે, સો વોટ? ભલે અમારી સેવા ન કરતો હોય, ક્યાંય વિચરણ કરતો હોય, આ હોય, અથવા તમે લોકો દેશ પરદેશમાં છો, બાપા ઇન્ડિયામાં છે, એટલે ભલે અમારી સેવા ના કરતો હોય, પર્સનલ અંગત સેવા તો લાભ મળે નહીં. ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઓલા હરિભક્તનો અભાવ હોય, હરિભક્તનો ગુણ કહેતો હોય, હરિભક્તો જ છે, ઓલામાં હરિભક્તો આવ્યા તો હરિભક્તો, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ, ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જો હજારો ગાઉ છેટો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, ઇનફ, બહુ થઈ ગયું. અને એટલું નહીં, બહુ થઈ ગયું નહીં, તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ. સેવા નહીં, અતિશય સેવા. સમા કોનો? ભગવાન સંતને ગુણ ગાય તો ધામમાં જ છે. એટલે હવે આ બેમાં પ્રશ્ન, એક અભાવની વાત, એક ગુણ ગાવાની વાત થઈ, હવે આમાં પસંદગી શું કરશો? પક્કું પક્કું? હવે જોજો ઓલામાં પડતા નહીં. આમાં ખોટ કેટલી? ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય અને અભાવને ધામમાં ના જઈ શકે, ધામમાં શું પાક્યું? બધું વ્યર્થ ગયું જીવન. તો એ આ જબ્બર ખોટ આવે છે. અને આ બધી જબ્બર કમાણી, અબજોની કમાણી, તો શું કામ આમાં પડવું, ફેદવું, ચારા ચોથો માન, ઈર્ષા, દેખાઈ, ઈર્ષા વધારે હોય છે, બીજું બધું કરતા ઈર્ષા અદેખાઈ હોય,
જે મહારાજે કહ્યું કે જે સંતને બીજા સંતને ગુણ ગાતો હોય અને અતિશય રાજી થતો હોય, તો મહારાજે કહ્યું કે એમના ઉપર એ શિરોમણી છે. જે સંત બીજા સંતનો વખાણ થતા હોય બધા અને રાજી થાય, તો મારે કે અમે એ શિરોમણી સંત છે. ત્રણ ભેદ છે. હવે આમાં ડૂબકી મારો, ગટરમાં શું કામ ડૂબકી મારે? આવી સ્પષ્ટ વાત છે. અને શ્રીજી મહારાજ કહે છે એના ઉપર કોઈ સત્તા નથી, સ્વયં વૃત્તિ છે. હવે એ આપણને કહે છે, હવે જો કાલે નહીં તો નહીં, શિકાગો ગવર્નર આવ્યા હતા, હવે એ આપણને અટેન્ડ કરતા અને આપણે આમ જોતા એ કેવું ખાય. તો ભગવાન શ્રીજી મહારાજ પોતે આપણને કહે છે મુખોમુખ અને આપણે આમ જોઈએ. કેવું કહે જે આ સમજવા આટલું જ છે. અભાવ ગુના પડવું જ નહીં, મોટી ચોકડી મૂકવી, ગુણ જ ગાવો. જો આપણે પ્રાર્થનામાં સવારે પ્રાર્થનામાં શું હતું, હા, ગુણનું જ દર્શન થાય, ગુણનું જ, બીજી કોઈ વાત નહીં. જ્યાં તો અને ગુણ તો હોય છે, નથી હોતા એવું નહીં. ગુણ ના હોય તો એ સત્સંગમાં આવે જ નહીં. તો આપણે એ શોધી કાઢવાનું, આપણે અભાવ ગુણ શોધી કાઢીએ છીએ. મેગ્નિફાઈંગ ગ્લાસ ત્યાં મૂકીએ છીએ અભાવ ગુણમાં. આમાં મૂકો ગુણગ્રહણમાં, કેટલો આનંદ, કેટલી દિવ્યતા, બરાબર, આનંદ રહે. પછી એક બીજી વાત આવી.

Do the best, leave the rest. The kachuro utham muni. Hira moti manek hath maya se. And he mukina. And he kachuro. Ola dustbin ma budu. Emasi naiye. जो महाराज बीजी बात करे थे एक सरस बात करे थे बहु उत्तम जे भगवान ने संतो दास थी ने रहतो है तेने देशकाल लागता नहीं आज मोटी बात है गम्मे होए ने जो आप भले भगवान ये अपार कृपा थी है देशकाल लगा भूत थो पड़ो तो महाराज शो कैसे जे भगवान ने सन्नो दास थी ने रहतो है तने देशकाल लागता नहीं मोटी घात थी एकदम भयंकर घात देशकाल लागता नहीं अने ये छे देशकाल लागता नहीं आगर वत्तो वत्तो वधी जाए जे भगवान सन्नो दास थी ने रहतो है ते देशकाल लागता नहीं तनो भक्ति भाव कोई काढ़े ऊँचो थोतो नहीं आपने चढ़ उतर था इसे चढ़ उतर तमोगुण रजोगुण सत्वगुण ये जो भाव है ये प्रमाण भक्ति था है बनाना कोई भी भाव ऊँचो थोतो नहीं दास पढ़े रहे भई महाराज बीजी बहु अगत्य निवास करा से सत्संग जो कापड़े से ने मीटर सी मापा है कापड़ अने पानी से लीटर सी वपरा है कितना लीटर है तो मारे के सत्संगी ने कही तो मापा मीटर लीटर अने आ सत्संगी ने आपको कही तो मापा दास पनु दास सत्संग में दास पनु जो इन्हें सीरी जनों ने सत्संग नक्की कर दा કેટલું દાસપણું છે આટલું આટલું આટલું અને એમાંથી નક્કી કરતા મહારાજે કે આ સત્સંગી કેવો પાકો છે આના ઉપર દાસપણાને ભાવથી બીજું કોઈ માપ નહીં તમે સેવા કરો આ કરો આ કરો બધું બધું બરાબર છે ખોટું નથી પણ એનાથી માપતા નથી મહારાજ તમે દાસપણું કેટલું છે એનાથી બાપે સત્સંગ દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા ડાયરેક્ટલી પ્રપોર્શનલ જેટલી પ્રીતિ અરે જેટલો દાસ ભાવ એટલી મહારાજ એના માટે પ્રીતિ રાખતા સત્સંગમાં દાસપણું જોઈને શેરી જનોનો સત્સંગ નક્કી કરતા પહેલાં તો કેટલો દાસભાવ છે એના ઉપરથી નક્કી કરતા ઓલા મીટર લીટર એમ દાસભાવ હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શેરી પીતી રાખતા જેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય અને હવે દાસપણું અમતું નથી એનું ફળ મળે છે જેનો દાસભાવ તેનો ભક્તિભાવ જોઈ દાસપણા એ ભક્તિ છે દાસપણું એ ભક્તિ છે તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય દોષો ટળે તેની ચાળ અંતરમીપણે રાખતા મહારાજ એના ઉપર દ્રષ્ટિ જ રહે દાસ ભાવ હોય ને એના ઉપર દ્રષ્ટિ સતત રહે એના દોષો ટાળવા માટે એની બીજી બીજી ખામીઓ હોય ટાળવા માટે મહારાજ પોતે એને કહેવું ના પડે પ્રાર્થના કરી ના જ પડે દાસ ભાવ હોય તો મહારાજ સહેજે જ એનામાં પ્રીતિ રાખીને અને એના દોષો ટાળવા માટે યત્ન કરતા તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય
દોષો ટળે તેની ચાળ અંતરંગપણે રાખતા. જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. દાસનો એમાં જેટલા ઉત્તમ ગુણો વધે એ ભગવાન ચાળ રાખતા, એટલે ધ્યાન રાખતા. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે, ને કપટ એ વિષ છે. જેનામાં શ્રીજી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. તો હવે કપટ જરાય હોય ને, મોડું બગાડે ત્યાગ કરી. ત્યાગ કરી ભગવાન ત્યાગ કરે એટલે કેવું બધું કહેવાય. અને કપટ વિષ છે, જેનામાં શ્રીજી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. એકદમ ઓપોઝિટ, ઓલાને ત્યાગ કરે અને આમાં ભેટે. સદાનંદ સ્વામી મહારાજનું.

अवीक्षरधामतीयवनिमा ऐश्वर्यमुक्तोलयी शोभे अक्षरसाथ सुंदर छवि लावण्यतेजोमयी कर्ता दिव्य सदा रहे प्रगटजे साकार सर्वोपरि सहजानंद कृपालुने नित्य नमो सर्वावतारि हरि। श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। स्वामीनारायण भगवान ना अत्यंत लाडीला कृपापात्र सखा एवा संत ब्रह्मानंद स्वामी ना जीवन उपर आपणे जोई रह्या छीए। एक वार श्रीजी महाराजे संतों ने पूछू तमारी विशेषता शू। संतो जाने से कि महाराज पोताना मुखे पोताना वखाण न थाय एमां राजी छे। अने बीजी रीते महाराजनो प्रताप ऐश्वर्य एनो भगवान पण बधाए नजरे निहाळ्यो छे, अनुभव कर्यो छे। दीवो दिन कर आगळे रे, करवा जाए कोई शोभा शी लखाए कागळे रे, उल्टी हासी होय। सूर्यनी आगळ कोई दीवो धरे के करे तो शु विषाबमां। आवी महाराजनी मोटप जाणता होवा छतां पण महाराज आजे संतोनी खरेखर अंतर्गत आंतरिक जे मोटाई आंतरवैभव छे ए खुल्लो करवा मागता हता। एटले महाराजे सभामां ज संतोने पूछ्युं तमारी विशेषता कहो। दरेक संतोए पोतपोतानी विशेषता कही, महाराजे एने मान्य करी। योगी प्रवर गोपाळानंद स्वामीए तो त्यां सुधी कह्युं महाराज अनंत कोटी ब्रह्मांड में आपनू धार्यू थाय छे, पण जो हूँ धारू तो आपनी कृपा थी मारू धार्यू पण थाय। शब्द वच्चे मूक्यो आपनी कृपा, एटलू ज जो हूँ धारू तो अनंत कोटी ब्रह्मांड में मारू धार्यू पण थाय, आपनी कृपा थी एवी मोटप छे। आ बधी मोटप हती पण आपणे ગઈકાલે એક પ્રસંગમાં જોયું આ સંતોની મોટપ વિશેષતા એ હતી કે ભગવાન જેવા ગુણ ઐશ્વર્ય સત્તા સામર્થ્ય હોવા છતાં પણ એ દાસ થઈને વર્ત્યા છે, સેવક થઈને વર્ત્યા છે। દાદા ખાચરના ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ભગવાનપણાનો ભાવ થયો, કારણ કે પાતાળિયા પાણી ઉપર કૂવામાં આપોઆપ આવ્યા। પણ બ્રહ્માનંદ સ્વામીએ એમને કહ્યું કે ભાઈ હું તો દાસ છું અને ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં વિરાજમાન છે। તો આવી રીતે આવા સમર્થ હોવા છતાં પણ હંમેશા સેવક થઈને વર્ત્યા છે એ એમની મોટપ છે। મહારાજની સાથે વિચરણની અંદર ઉત્તર ગુજરાતની અંદર સિદ્ધપુર પાટણમાં જાય છે। સિદ્ધપુર પાટણની અંદર એક ચંદીલાલ શર્મા કરીને બહુ જ વિદ્વાન હતા એ વખતના, અને તેઓ શી પણ પિંગળ શાસ્ત્ર અભ્યાસી હતા। ઉત્તર ગુજરાતની અંદર એ વખતે એવો કોઈ વિદ્વાન નહીં હોય, ચંદીલાલ શર્માની વિદવત્તા સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર વિશેષે કરીને સિદ્ધપુરની અંદર બ્રહ્મપુરી સમાજની અંદર ખૂબ એની પ્રતિષ્ઠા થયેલી છે। એ ત્યાં પૂજાય છે, એનું માન સન્માન થાય છે, બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ત્યાં આગળ જાય છે। એનું માન મોડવા માટે નહીં, પરંતુ સહેજે સહેજે જ ચંદીલાલને જ એવો વિચાર આવ્યો કે મારી સાથે કોઈ પિંગળ શાસ્ત્રીની અંદર શાસ્ત્રાર્થ કરે અથવા તો કોઈ એવું કવિત મને સંભળાવે। બ્રહ્માનંદ સ્વામીને ભગવાનની કૃપાથી આવું બધું સહજ હતું,
અને આ પ્રમાણે ત્યાં આગળ જાય છે, સભા ગોઠવાય છે. બ્રહ્માનંદ સ્વામીએ સભામાં પધારી અને ચંદીલાલની આજ્ઞા પ્રમાણે પહેલું કવિત બ્રહ્માનંદ સ્વામીને રજૂ કરવાનું છે. યમકાલંકારની અંદર એમણે એક છંદ બોલી અને સભાને સ્તબ્ધ કરી દીધી. ચંદીલાલને કહ્યું કે આનો અર્થ કરો. ચંદીલાલ શર્મા ખૂબ વિદ્વાન હતા અને પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરીને આવેલા. આગળ મેં કહ્યું હતું ને, હું સંસ્કૃત ભણ્યો છું, પણ કેવું, મને લાગે એવું ભણ્યા હશે. કોઈ ભણેલું નહીં હોય એટલે એ ભણેલા ગણાતા હશે. ચંદીલાલ શર્માઈ ગયા. એમણે કહ્યું કે મને અર્થ નહીં ફાવે, અને બ્રહ્માનંદ સ્વામીએ અર્થ કરી બતાવ્યા. સભાની અંદર એમની જીત થઈ. આપણે એક પ્રચલિત છંદ જાણીએ છીએ, જુજલ માહી લકીર પરીસો પરીસો પરીસો પરી હે, જુ મિશ્રી પયે માય ભરીસો ભરી ભલી કે ભલી કે ભલી કે ભરી હે, દેવલ શીશ ચઢાઈ ધજા કો હલી કે હલી કે હલી કે હલી હે, બ્રહ્મ મુનિ ત્યોહી દેહ કે આયુ ચલી કે ચલી કે ચલી કે ચલી હે. આ યમકાલંકાર એમને સંભળાયો અને ચંદીલાલ શર્માએ આ પ્રમાણે પોતાની વિદવત્તા બ્રહ્માનંદ સ્વામી આગળ એમ કહ્યું કે હું તો કંઈ જ નથી. બ્રહ્માનંદ સ્વામીનો સમાગમ કરી અને આવા વિદ્વાન શ્રીજીના આશ્રિત બને છે. મહારાજ પોતે રાજી થાય છે. બ્રહ્માનંદ સ્વામી આવો દિગ્વિજય કરીને આવ્યા તો અંતરમાં એવું નથી કે ભાઈ જોયું મારી વિદ્યા કેવી અને મેં એમને માહાત કર્યો, પરંતુ સામેથી જ આવું આહવાન આવ્યું હતું. એટલા માટે જ આ પ્રમાણે ભગવાનની ઈચ્છાથી એમને ભગવાનના આશ્રિત થવાનું નિમિત્ત બન્યા. એમનો એમને આનંદ હતો, પરંતુ આવો મોટો દિગ્વિજય કર્યો, એક મોટા વિદ્વાનને સ્વામિનારાયણના આશ્રિત બનાવ્યા, તો એનું બ્રહ્માનંદ સ્વામીને મનમાં માન નહોતું. આવો પ્રસંગ બને છે સુરતની અંદર. સુરતની અંદર એક બહુ જ પ્રકાંડ વિદ્વાન હતા જેનું નામ મુનિબાવા. ગિરનારની તળેટીની અંદર 25 વર્ષ એમણે મૌન વ્રત પાળેલું છે. એટલા માટે એ મૌની જ રહેતા હતા, હંમેશા મૌન જ રહેતા હતા, એટલે લોકોએ એનું નામ મુનિ બાવા પાડ્યું, મૌની બાવા, મૌન રહેવાવાળા, બોલવાનું નહીં. અને આપણે જ્યારે મૌન રહીએ છીએ ને ત્યારે આપણી ઇન્દ્રિયોની શક્તિ વધારે સતેજ બને છે. કોઈ પણ એક ઇન્દ્રિયને જો એના વિષયમાં ન જવા દેવામાં આવે તો બીજી ઇન્દ્રિય એના કરતાં વધારે પાવરધી બને. આપણે સૌ જાણ્યું છે કે જે માણસને આંખો ન હોય ને એ આંગળાથી વધારે કામ કરી શકે. હેલેન કેલરનો પ્રસંગ તો વિશ્વવિખ્યાત છે, પરંતુ બીજા પણ બધા સુરદાસ જે હાર્મોનિયમ વગાડતા હોય કે એવી બીજી ક્રિયાઓ કરતા હોય છે, આંખ દ્વારા ઘણી બધી શક્તિ આપણી સ્રવી જતી હોય છે. તો એવી રીતે મૌન વાણી દ્વારા પણ ઘણી બધી શક્તિ જતી રહે, એટલે જેને સત્ય પ્રિય હિતકર યોગ્ય ઘટે એવું વાણી પાણીની જેમ ન વાપરવી, આ બધા શબ્દો જે વાણી માટે વપરાયા છે. તો મુનિ બાવા 25 વર્ષ સુધી મૌન વ્રત પાળેલું છે એટલે મૌની બાવામાંથી મુનિ બાવા બન્યું. અને સુરતની અંદર એમણે આશ્રમ સ્થાપેલો છે. 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પરંતુ વેદાંતના પ્રખર પંડિત હતા અને યોગાનુયોગ સુરતના જે હરદેશર કોટવાલ, કોટવાલની એક ડિગ્રી છે ગવર્મેન્ટે અંગ્રેજ સરકારે આપેલી, તો હરદેશર કોટવાલને મોટી ઉંમર છતાં સંતાન નહોતું અને મૌની બાવાએ આશીર્વાદ આપ્યા એમનાથી એમને ત્યાં દીકરો થયેલો. એટલે સુરતની અંદર સુરતના કોટવાલ હરદેશરજીને આવો પરચો બતાવ્યો એટલે સમગ્ર સુરત વિસ્તારની અંદર એ ખૂબ ખ્યાતનામ પંડિત, ખ્યાતનામ ગુરુ મુનિ બાવા વેદાંતી આ પ્રમાણે છે. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને મુનિ બાવાની પાસે વેદાંત ભણવા માટે મોકલ્યા. આમ તો બધું ભણીને જ આવેલા છે, પણ ભગવાન ભણવા માટે મોકલે કે કંઈ પણ આવું કારણ હોય ત્યારે એક કાંકરે બે પક્ષી, કંઈક વિશિષ્ટ કાર્ય થવાનું હોય
સૌથી અઘરું કામ એ હતું કે મુનિ બાવાને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્વેષ હતો. ભગવાન કરતાં એવો પોતે નિરાકારી વેદાંતી પ્રખર વિદ્વાન હતો અને

તેઓ એવું માનતા હતા દ્રઢપણે કે કળિયુગની અંદર ભગવાન હોય જ નહીં, ભગવાન થઈ ગયા એને વિશે પણ એમને શંકા હતી. તો અત્યારે કંઈક નિરાકારને માનતા, સાકારને નહોતા માનતા. ભગવાન હોય પણ આકાશની અંદર, નીચે ન હોય, અવતરે નહીં, ઉપર રહે, આવી રીતે માનવાવાળા હતા. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પૃથ્વી ઉપર ભગવાન વિચરે છે એ વાત એમના કાને આવેલી, પરંતુ એ નકારી કાઢતા. એમને વિશે એમનું મન માનતું નહોતું. અને ખરેખર આવા પ્રકાંડ વિદ્વાન હોય જ્યાં સુધી એમને કોઈ એવો અનુભવ ન થાય, અને બીજી બાજુ આવી રીતે આટલું બધું માન સન્માન મળતું હોય એટલે પણ એનું પોષણ થતું રહે. એવું પણ કહેવાય છે કે એ વખતે સુરતની અંદર અંગ્રેજોએ કોઠી નાખેલી, કેટલાક અંગ્રેજ અમલદારો તૂટ્યું ફૂટ્યું હિન્દી સમજતા હતા અને મુનિબાવાની સભામાં આવીને બેસતા. એક અંગ્રેજ ધોળિયાઓ એમની સભામાં આવીને બેસે ને એટલે એને પાછો કાંટો ઓર ચડે, એનું માન વધે. તો આવા જે મુનિબાવા છે, સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને એમની પાસે વિદ્યા ભણવા માટે મોકલ્યા. મુનિબાવાને ત્યાં કોઈ બાવો જાય ને તો એની ચપટીમાં એક સહજમાં પરીક્ષા થઈ જતી, અને એમાં જો સ્વામિનારાયણના સાધુ આવા નિયમથી ત્યાં રહેવું એ બહુ જ અઘરું હતું, કપરું કામ હતું. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ સુરત જાય છે, બે ત્રણ દિવસ સુરતની અંદર આ પ્રમાણે રહી અને સહેજ એણે બહારથી અભ્યાસ કર્યો કે મુનિબાવાનો આશ્રમ ક્યાં છે, આશ્રમ કેવો છે, આશ્રમમાં કોણ આવે જાય છે, આશ્રમની સવારથી સાંજ સુધીની દિનચર્યા શું છે, બધું જ એમણે જાણી લીધું. અને જાણ્યા પછી આ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી એવી રીતે સભામાં બેઠા, વક્તા તરીકે મુનિબાવા જ્યારે વાત કરતા હોય ત્યારે સભામાં બેઠેલા સૌની તરફ એમની જે આંખો ફરતી, આઈ કોન્ટેક, સભામાં બેઠેલા શ્રોતાઓ તરફ વક્તાની આંખ ફરવી જોઈએ, ફરતી હતી એ પ્રમાણે એમણે બ્રહ્માનંદ સ્વામીને પણ જોયા. પહેલે દિવસ, બીજે દિવસ, ત્રીજે દિવસ જોયા એટલે એમ થયું કે ઓર્ડિનરી શ્રોતા તરીકે સભામાં કોઈ આવે છે. ત્રણ દિવસ પછી જ્યારે સભા પૂરી થઈ, સૌ નજીક આવી દર્શન કરતા ત્યારે બ્રહ્માનંદ સ્વામી નજીક પણ આવ્યા, ચાર ચક્ષુ ભેગા થયા. અને પછી આ પ્રમાણે પાંચમે દિવસે આવીને એમણે કહ્યું કે મારે આપણી પાસેથી થોડી વિદ્યા શીખવી છે. એટલે જે રીતે ત્રણ ચાર દિવસનો સહવાસ થયો તો એમાંથી એમણે કહ્યું કે જરૂર હું તમને શીખવાડીશ. બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે હું સ્વયં પાકી છું, મારા હાથે જ રસોઈ બનાવીને એક ટાઈમ જમું છું, એટલે મારે રહેવાની એ બધી વ્યવસ્થા હું મારી હાથે કરી લઈશ, પણ આપ જે સમયે કહો, જો વિશેષ કરીને સાંજના સમયે કહેશો તો મને વધારે અનુકૂળ આવશે, કારણ કે દિવસ દરમિયાન મારે ભિક્ષા માગી રસોઈ બનાવી જમવાનું વગેરે હોય તો આપની જો અનુકૂળતા હોય. બ્રહ્માનંદ સ્વામીની વાણી, વિનય, વિવેક એવો હતો કે મુનિબાવાને કશું બોલવાનું રહેતું જ નથી. એમના શરીરનો સૌષ્ઠવ બાંધો પણ એવો હતો, બધી જ રીતે મુનિબાવાને પ્રથમ દ્રષ્ટિએ જ એમણે કોઈ પણ પ્રકારની આનાકાની વગર એમને વિદ્યા ભણાવવાની હા પાડી. અને પછી બ્રહ્માનંદ સ્વામી એમની પાસે વિદ્યા ભણતા જાય છે. જે કંઈ ભણાવે એ પહેલા પાઠે પહેલી જ વારે બધું જ કંઠસ્થ થઈ જાય. બીજી પણ કેટલીક રીતે બ્રહ્માનંદ સ્વામી વિશેષ નિપુણતા, જે આપણે બધી વાત જાણી, ધીરે ધીરે બધી એની કળાઓ આશ્રમની અંદર આ પ્રમાણે પીરસતા જાય છે. અને એક સમય એવો આવીને ઉભો રહ્યો કે મુનિબાવાના અંતરની અંદર થયું કે મારી 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે, મારે ત્યાં કોઈ શિષ્ય નથી, તો મારી ગાદીના વારસદાર, મારા ઉત્તરાધિકારી તરીકે જો કોઈ યોગ્ય, મારા ઉત્તરાધિકારી તરીકે આ શિષ્ય યોગ્ય છે. અને ધીરે ધીરે એમના આશ્રમનો કારભાર બ્રહ્માનંદ સ્વામીને સોંપતા ગયા. હવે તો એમના ઉપર એવું અસાધારણ હેત થઈ ગયું છે કે એમણે કહ્યું કે તમે બારે ભિક્ષા માગીને જમો એ યોગ્ય નથી, અહીંયા જ રહો. અને પછી એમના આશ્રમમાં જ રહેવાનું થાય છે, ત્યાં જ જમવાનું થાય છે. અને એમ કરતાં કરતાં ભગવાનની સાકાર નિરાકારની વાતોમાં વળગે છે, અને બ્રહ્માનંદ સ્વામી એને નિરાકારમાંથી સાકારવાદ ઉપર લાવી દે છે. સાકારની એને સાબિતી થાય છે અને એ કન્વિન્સ થઈ જાય છે કે ના, ભગવાન સાકાર હોય, ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. એટલે સુધી જ્યારે એ તૈયાર થયા પછી ધીરે ધીરે ધીરે વાત કરતાં કરતાં ભગવાન સાકાર હોય એટલું જ નહીં, પણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય,

અને અત્યારે પ્રગટ છે ત્યાં સુધી લાવ્યા, અને ત્યાંથી લાવ્યા કે અત્યારે સ્વામિનારાયણ સ્વરૂપે સૌરાષ્ટ્રની અંદર ગઢડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. મુનિ બાબા બ્રહ્માનંદ સ્વામીના સ્વરૂપની અંદર એવા ખેંચાઈ ગયા છે કે હવે એનાથી બીજું બોલાય એવું રહ્યું જ નથી. સમય એવો આવે છે કે ગઢપુર મહારાજના દર્શન કરવા માટે પણ તૈયાર થાય છે. બ્રહ્માનંદ સ્વામી એમને સમજાવી અને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર લાવે છે. ભગવાન છે ને મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે. સર્વતંત્ર સ્વતંત્ર કહેવાય, એ કોઈના બંધનમાં આવે નહીં. બ્રહ્માનંદ સ્વામી આવું સમજાવીને પ્રખર વેદાંતિ મુનિ બાબાને ગઢડા દર્શન કરવા માટે લાવે છે. દાદાના દરબારમાં લીમતરું નીચે મહારાજ વિરાજમાન છે અને મુનિ બાબા આવ્યા. અગાઉથી મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી બધાને કહી રાખેલું એ પ્રમાણે અન્ય સંતો પણ આવા પ્રખર વેદાંતિ મુનિ બાબાને બ્રહ્માનંદ સ્વામી મહારાજના શિષ્ય બનાવી દે છે એ સાંભળીને ખૂબ રાજી છે. ને એ જ્યારે ગઢડા આવે છે ત્યારે એના માન સન્માનની પણ બધી તૈયારી કરે છે. કદાચ મહારાજે પણ કરાવી હશે, પણ અત્યારે આ ઘડીએ મહારાજે એક ચરિત્ર કર્યું અને એ ચરિત્ર મુનિ બાબા કરતાં બ્રહ્માનંદ સ્વામી માટે વધારે કઠણ છે. આપણે બધાએ પણ સમજવા જેવું છે. મુનિ બાબા મહારાજના દર્શન કરવા માટે આવે છે અને બ્રહ્માનંદ સ્વામી એમની ઓળખાણ આપે છે, મહારાજ આ મુનિ બાબા આપના દર્શન કરી રહ્યા છે. મહારાજ બીજા કોઈ સામાન્ય કરીમ ભગત જેવા ઓર્ડિનરી માણસની સાથે વાત કરતા હતા, મહારાજે વાત ચાલુ રાખી. બ્રહ્માનંદ સ્વામી બીજી વાર કહ્યું કે આ સુરતના મુનિ બાબા આપના દર્શન કરી રહ્યા છે. મહારાજે એની સામે ના જોયું, એને કોઈ આવકાર ન આપ્યો, આદર ન આપ્યો, કોઈ પણ પ્રકારના ભાવ પ્રતિભાવ એમની સામે બતા જોયું જ નહીં, એમની સામે જ ના જોયું. બ્રહ્માનંદ સ્વામી હવે તો સમજી જાય છે કે ભગવાનને કંઈ બે ત્રણ વાર કહેવાની જરૂર નથી, એટલું કંઈ વધારે માણસ પણ ત્યાં હતું નહીં. મુનિ બાબા સમજી જાય છે અને એને હાડોહાડ અપમાન લાગે છે. એટલે આ ભગવાન આની જે વાત કરતા હે, જેના જીવનની અંદર સામાન્ય વિવેક પણ નથી, કોઈ માણસ એમની સામે આવીને ઊભો રહે ને તો બીજા માણસની સાથે વાતચીત કરતો હોય ને તો એ બીજા વ્યક્તિને કેવી રીતે રોકી રાખવો, બીજી રાખવો ને, એ પણ એક કળા છે. આમણે તો મારી સામે જોયું નહીં, બોલાવ્યા નહીં, કશું કોઈ ધ્યાન આપતા નહીં, આમાં કોઈ ભગવાન જેવું કશું લાગતું નથી. મહારાજે પણ પોતાનું વ્યક્તિત્વ એવું બતાવ્યું હશે કે એમને સાવ સામાન્ય વ્યક્તિ જેવા લાગ્યા. એક સાધારણ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પહેલી નજરે મુનિ બાબાને જે ભાવ પ્રતિભાવ પડ્યો હતો એવો મહારાજ પ્રત્યે પણ ન થયો અને મહારાજને એની પડી પણ નહોતી. એટલે મહારાજે કોઈ આદર આવકાર કશું આપ્યું જ નહીં. સભા તો પૂરી થઈ ગઈ હતી, મુનિ બાબાને બ્રહ્માનંદ સ્વામી મળ્યા. મુનિ બાબા કે ચાલો સ્વામીજી ગાડા તૈયાર કરો, મારે અત્યારે ને અત્યારે જવું છે, અહીંયા મારે રોકાવું નથી. બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે એકાંતમાં હજી મળ્યા નથી, મળી શકાય એવો ટાઈમે રહ્યો નથી, પણ મનની અંદર મૂંઝાય છે, વિચારે છે કે મહારાજે આવું ચરિત્ર કેમ કર્યું. આપણે થોડોક વચ્ચે સમજી લઈએ આપણા માટે કે આપણે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને સત્સંગ કરાવ્યો હોય અને પછી એમને બાપાની પાસે આપણે લઈ જઈએ, સ્વામીશ્રી કોણ છે, એમનું કાર્ય શું છે, બધી જબરજસ્ત વાત કરી હોય અને વાતથી વ્યક્તિ પ્રભાવિત થયો હોય અને સ્વામીશ્રી પાસે લઈ જઈએ, સ્વામીશ્રી એને બોલાવે નહીં, માથે હાથ મૂકે નહીં, પ્રસાદ આપે નહીં, કોઈ ભાવ પ્રતિભાવ કશું જણાવે જ નહીં, એટલું જ નહીં પણ બીજાની સાથે રસથી વાત કરતા હોય, બે ત્રણ વાર આપણે ઓળખાણ આપીએ ને એની સામે ન જુએ ને, ત્યારે સાથેની વ્યક્તિને તો જે થવું હોય થાય પણ આપણને મનમાં થઈ જાય કે ભારે કરીને આપણને આપણી પ્રેસ્ટીજની આપણો સવાલ આવીને ઊભો રહે કે મેં આટલી બધી વાત કરીને બાપાએ તો બહુ મનુષ્ય ચરિત્ર કર્યું, જો આપણું ચાલે ને તો પણ આપણું શું ચાલે. આપણને મનુષ્ય ભાવ આવે, સત્પુરુષને વિશે મનુષ્યપણાની બુદ્ધિ આવે, અભાવ પણ આવે. બ્રહ્માનંદ સ્વામીને આવો પ્રસંગ બને છે અને મુનિ બાબા કહે છે કે મારે રોકાવું જ નથી, મારે અત્યારે અત્યારે જવું છે. બ્રહ્માનંદ સ્વામી થોડા શાંત પાડે છે કે અત્યારે સાંજનો સમય છે, કાલે સવારે જરૂર આપણે જઈશું.
જીવા ખાચરના દરબારમાં ઉતારો છે. એમાં પણ જીવા બાપુએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યા પ્રમાણે એની બધી વ્યવસ્થા આ તે કરી છે. પરંતુ એકવાર જ્યારે મન ખાટું થઈ જાય અને મનની અંદર જ્યારે આવી શંકા કુશંકા મનની અંદર તિરાડ પડે ને, પછી બહારની કોઈ આગતા સ્વાગતા અપમાન જે માણસનું થયું હોય ને એને સન્માન અડે નહીં. એટલે મુનિ બાબાને જે કંઈ જીવા ખાચર સન્માન કરે છે કે આવકાર આદર આપે છે, પણ એ આવકાર આદરને એ ગણતા જ નથી. કારણ કે એમના તરફથી એમને અપેક્ષા જ નહોતી. એમને અપેક્ષા હતી સ્વામિનારાયણના દર્શન કરવાની, સ્વામિનારાયણ એમને બોલાવે, એમની ઓળખાણ થાય, અથવા તો હું કોણ છું એ પણ જાણે. પરંતુ એવું તો કશું બન્યું જ નહીં. ગમે તેમ કરીને સવાર પડી, મુનિ બાબાને સવાર પણ લાંબી પડી, કારણ કે કંટાળો આવ્યો છે. અને સવાર થતાં બ્રહ્માનંદ સ્વામી બહુ જ વિનંતી કરી, એકવાર ફરીથી આપણે સ્વામિનારાયણ ભગવાનને મળતા જાય કે સ્વામિનારાયણ ભગવાન મારે મળવું ને, તમારે મળવું હોય તો મળો, અને તમારે અહીં રોકાવવું હોય તો રોકાવું, હું જાઉં છું. બ્રહ્માનંદ સ્વામી બહુ વિનંતી કરી અને દાદાના દરબારમાં લઈ ગયા. દાદાના દરબારમાં તો નિત્ય સભા થતી,

સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા, સવાર સાંજ બપોર ત્રણેય ટાગણ ભગવાનના ચરિત્રોની કથા થાય. દાદાના દરબારમાં સવારની કથાની તૈયારી થઈ રહી છે અને કથાની તૈયારીથી તો ગાદી તકિયા પાટ બધે બિછાવી રહ્યા છે. એમાં ભગુજી એક બહુ જ મોટો તકિયો, મહારાજ ગાદી ઉપર બેસતા અને પાછળ સારી રીતે ઓઠિંગણ દઈ શકાય, સારી રીતે ટેકો દઈ શકાય એવો મોટો તકિયો, એવું કહે એક મણ ભારનો આવો મોટો તકિયો આમ ઉચકી અને ખભે ઉચકીને આવતા હતા. અને આ બાજુ મુનિબાવા અને બ્રહ્માનંદ સ્વામીનો સભામાં પ્રવેશ થયો. મહારાજે ભગુજીના કાંધ ઉપર મોટો મણ ભારનો જે તકિયો છે એ લઈ અને પોતાની જમણી આંગળી ઉપર, જેમ શ્રીકૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું ને, એવી રીતે જમણી આંગળી ઉપર આમ તકિયો લઈ આમ ફેરવી અને આમ ફેંક્યો ને, તો જે જગ્યાએ ગાદી ઉપર તકિયો મૂકવાનો હોય, ગોઠવવાનો હોય ને, એવી રીતે ત્યાં ગોઠવાઈ ગયો. અને મુનિ બાવાએ આ ચરિત્ર જોયું, ભગવાને એના ઉપર કંઈક દ્રષ્ટિ કરવી હશે, કરી તો આખું એક જ આટલા નાના ચરિત્રની અંદર એનું પરિવર્તન થઈ ગયું. અને એમને મનમાં થાય છે કે નહીં, સ્વામિનારાયણ ભગવાન ખરા, બાકી આવું થઈ શકે નહીં. એક તકિયો આમ ફેરવીને મૂકી દીધો, એમાં એને પાછો ભગવાન પાડાનો ભાવ થયો. અને પછી તો બ્રહ્માનંદ સ્વામી એટલે આ મુનિ બાવા પણ ત્યાં રોકાય છે. મહારાજ પણ ગઈકાલે જે ચરિત્ર કર્યું એ વાત આખી જુદી હતી. આજે જે ચરિત્ર મહારાજે મુનિ બાવા પ્રત્યે અણગમો બતાવ્યો, પણ વાસ્તવિકમાં આ પરીક્ષા મુનિ બાવાની નથી, આ પરીક્ષા બ્રહ્માનંદ સ્વામીની છે. બ્રહ્માનંદ સ્વામી એમને સત્સંગ કરાવીને લાવ્યા છે ને, બ્રહ્માનંદ સ્વામીને પણ મુનિ બાવા પ્રત્યેનો જે આમ થોડોક માન હતું કે આવા મોટાને મેં સત્સંગી કર્યા અને આવા મોટા જે પાડ્યા મહંતને ગોળવી જો, એ બધાને જે આમ મેં બોલા કરી દીધા, તો એ જે સૂક્ષ્મ ભાવ હોય એ ભાવની નાબૂદી માટે મહારાજે આખું ગઈકાલે ચરિત્ર કર્યું. ચરિત્ર એવું જ દેખાય કે મહારાજે મુનિ બાવાને રિસ્પોન્સ ન આપ્યો, બોલાવ્યા નહીં, એની સામે ન જોયું, પણ મુનિ બાવાને તો જેટલું લાગવું હોય એટલું લાગ્યું હશે, એના કરતાં વધારે કોને લાગે, સત્સંગ કરાવવાવાળાને. જેણે જેને સત્સંગ કરાવ્યો હોય અને એ વ્યક્તિનું જ્યારે આવું થાય ને ત્યારે એને વધારે લાગી આવે. પણ આનંદની વાત એ હતી કે બ્રહ્માનંદ સ્વામીના મનની અંદર રંજ માત્ર પણ શંકા કે સંશય થયો નથી. એને ખબર છે કે ભગવાન તો અલમસ્ત જાતિ કહેવાય, એ તો ઈચ્છા આવે એમ કરે અને ગમે તેવા ચરિત્ર કરી શકે કરે, એમાં એને ભગવાનપણાનો લેશ માત્ર ભાવ ફેર થયો નહોતો. મહારાજ બ્રહ્માનંદ સ્વામીની આ પરીક્ષાથી અત્યંત રાજી થાય છે. એકવાર એવું બને છે કે ભાવનગર રાજ્યની અંદર એક રૂપાભાઈ કરીને રજપૂત હતા અને મૂળ તો એ ધાંગધ્રાના કીડી ગામના, પરંતુ ભાવનગર રાજ્યની અંદર નોકરી કરતા હતા અને નોકરીની અંદર એમને અમુક પ્રકાર

નો જે પગાર મળતો હોય એનાથી પોતાનું ગુજરાન ચાલતું હતું. એકવાર એવું બને છે કે વજેસિંહ બાપુને ત્યાં ડાયરો જામેલો છે અને એ ડાયરાની અંદર બધાને દારૂની પ્યાલી વેચાતી હોય એ પ્રમાણે વેચાતી વેચાતી રૂપાભાઈ પાસે પણ આવી. રૂપાભાઈએ દારૂ પીવાની ના પાડી એટલે જે ખવાસ દારૂ પીરસવાવાળા હોય ને બધું લો કાસ્ટના નીચે વેલાના એને જઈને બાપુને ફરિયાદ કરી કે તમારું અપમાન કરે છે, ના પાડે છે. રૂપાભાઈને વજેસિંહ બાપુનું અપમાન કરવાની કોઈ વાત જ નહોતી, પોતાના નિયમ ધર્મ પાળવા માટેની જ વાત હતી. અને એને વિનયપૂર્વક પેલા ખવાસને કહેલું કે હું દારૂ નહીં પી શકું, મારો નિયમ છે. પરંતુ આ ખવાસે જરા મીઠું મરચું ભભરાવીને વાત કરી એટલે વજેસિંહ બાપુને અપમાન લાગ્યું અને વજેસિંહ બાપુએ આ પ્રમાણે પેલા રૂપાભાઈને પોતાના રાજ્યમાંથી નાબૂદ કરી દીધા. એનું જે વર્ષાસન હતું એનો જે પગાર હતો એ પણ બંધ કરી દેવામાં આવ્યો. એટલે રૂપાભાઈને થોડું ઓછું આવ્યું, કારણ કે બિચારો ગરીબ માણસ, આજીવિકાનું સાધન એનું બંધ થયું એટલે મૂંઝાયા. ભાવનગરથી તેઓ પોતાના વતન ધાંગધ્રા જતા હતા, રસ્તામાં ગઢડા ગામ આવ્યું. મહારાજ ત્યાં વિરાજમાન છે. મહારાજ અંતર્યામીપણે રૂપાભાઈનો આખો પ્રસંગ જાણી જાય છે. એ સમયે મહારાજે સભામાં બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, કોઈ હરિભક્તને દેશકાળ આવ્યા હોય, મુશ્કેલી થઈ હોય, મૂંઝવણ થઈ હોય, એ સમયે એને હિંમત આવે, એને કંઈક બળ રહે, એ ટકી રહે એવું એક પદ સંભળાવો. બ્રહ્માનંદ સ્વામી એ વખતે એક શીઘ્ર રચના, મહારાજની આજ્ઞાથી તરત જ એક કીર્તન બનાવ્યું. ચાર પદનું આ ચોસર છે. અને એ કીર્તન જેવું સાંભળ્યું રૂપાભાઈના અંતરની અંદર એકદમ શાંતિ થઈ ગઈ, એમને હિંમત આવી ગઈ અને પાછા પૂર્વવત બની ગયા. ભગવાનની ઈચ્છાથી ભલે નોકરી છૂટી ગઈ પરંતુ મારો નિયમ પળાયો છે ને એનો એમને આનંદ. પહેલો તો નિયમ પળાયો તો છતાં પણ એ પોતે દુઃખી થઈ ગયા હતા. અને જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું આ પદ સાંભળ્યું એટલે એના અંતરની અંદર અત્યંત શાંતિ થઈ ગઈ અને એને થયું કે ભાઈ ભગવાન આ પ્રમાણે મેં નિયમ પાળ્યો એનાથી વિશેષ રાજી છે અને દેહની રક્ષા તો ભગવાન ગમે ત્યારે કરશે. કીર્તનના શબ્દો છે હરિ

કે જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી, પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા પાછા ન વળે રે, કોઈ નાતે ન રે ચાલ્યા આમાં સામા રે ઉડે ભાલા અણિયાળા તે અવસરમાં રે રે રાજી તે મતવાલા. ગમે તેવી બહારની અથવા આંતરની લડાઈ હોય ને ભગવાનનો ભક્ત હોય ને એ કોઈ દિવસ પાછો પડે. કેસરી સિંહને રે જેમ શંક મિલે નહીં વન મનમાં, એકાએકી રે વિચરે નિર્ભય થઈ વનમાં. આપણે તો કેસરી બાળ ભગવાનનો જેને આશરો થયો, અદ્ભુત સુરાતનવાળા આ ચાર પદ સાંભળ્યા અને રૂપાભાઈના અંતરમાં એકદમ શાંતિ શાંતિ થઈ ગઈ. મહારાજે પછી કહેલું આ પદો સાંભળીને કે જ્યારે કોઈ સત્સંગીને આપતકાળ આવે, કોઈ મૂંઝવણ કે મુશ્કેલી થાય, ત્યારે બ્રહ્માનંદ સ્વામીના આ કીર્તન ગાશે તો એનો આપત્તિ દૂર દુઃખ દૂર થઈ જશે. એકવાર એક સંતને પણ ઘાટ સંકલ્પ થાય પૂર્ણ એ તમે બોલો અને એ પદ બોલવાથી એમના અંતરની અંદર પણ શાંતિ થઈ જાય છે, એના વિચાર અને વિકાર ટળી જાય છે. બ્રહ્માનંદ સ્વામીના પદોની અંદર આવું દૈવત હતું. એ વખતનું એ મહારાજનું બનાવેલું આ આજ્ઞાથી બનાવેલું કીર્તન છે. બને છે એવું કે શ્રીજી મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી આ રીતે મહારાજની સાથે ફરતા ગામડે ફરતા હતા. પરંતુ જ્યારે વરતાલનું મંદિર બનવાનું થયું ત્યારે એ વરતાલ મંદિરમાં મુખ્ય સંત તરીકે મહારાજે બ્રહ્માનંદ સ્વામીની નિયુક્તિ કરી. તેઓ શ્રી જ્યારે ભુજમાં ભણતા હતા ત્યારે રજાના દિવસે ભુજની અંદર જે કોઈ મંદિરો હતા ને મંદિરો જોવા જતા, અને ખાણ ગામની અંદર પણ આગળ આજુબાજુ દેલવાડાના દેરા અને એ બધા ગિરનારના પણ મંદિરો એમણે જોયેલા. એ વખતથી જ એમના અંતરની અંદર આવી બધી કળાઓ ભગવાનની કૃપાથી સહેજે હસ્તાગત હતી. મહારાજ એને વરતાલ મંદિરના કામ માટે મોકલે છે. એવું કહેવાય છે ફક્ત 13 રૂપિયા લઈ અને બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા અને કહ્યું કે વરતાલની અંદર જોબેન પગેની ખાસ ઈચ્છા છે અને એ લોકોએ ત્યાં મંદિર માટે ઈંટો વગેરે બનાવી રાખી છે, બાજુમાં ઈંટવાડો કર્યો છે અને આવી રીતે

માલ મટીરિયલ બધું તૈયાર છે, તમે ત્યાં આગળ જાઓ અને એક દેરાનું નાનું મંદિર કરજો. બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ ગયા, જે રીતે જગ્યાની પસંદગી થઈ હતી એ બધું જોતાં એમણે લાગ્યું કે એક દેરાનું નાનું મંદિર શોભે નહીં. એટલે એમણે પોતાની રીતે જ ત્યાં ગયા, પછી મંદિરનો આખો પ્લાન નકશો બદલો અને મંદિર ત્રણ શિખરનું મોટું થાય એવો એમણે પ્લાન કર્યો. આખા મંદિરને તૈયાર થવા માટે અને કમ્પાઉન્ડ વોલ પણ થઈ જાય એવી જે 9 લાખ ઈંટો હતી, એ બધી ઈંટો એમણે ફક્ત પાયો ખોદ્યો અને પાયાની અંદર જ વાપરી નાખી. ઈંટો બધી ખલાસ થઈ ગઈ અને 9-13 રૂપિયા લેવા તે તો ક્યારના પૂરા થઈ ગયા હોય. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે તમે જે આપેલી ખર્ચી એટલે કે રકમ હતી એ તો પૂરી થઈ ગઈ છે અને ઈંટો પૂરી થઈ ગઈ છે, તમે શું કરવું, થોડીક બીજી વ્યવસ્થા કરો. મહારાજે આ વાત જાણીને પછી મહારાજે જવાબ લખ્યો, અપની પહોંચ વિચાર કે, આપણી જેટલી શક્તિ હોય ને એટલું આપણે કામ કરવાનું હોય, પણ શક્તિથી વધારે કંઈ કામ કરવાનું હોય નહીં. અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જૈસી લાંબી સોડ. તમારી જેટલી પહોંચ આપણી હોય ને એટલું આપણે કામ કરીએ, બહુ લાંબુ પોળું કરવાની જરૂર નહીં. આવી ચિઠ્ઠી લખીને બ્રહ્માનંદ સ્વામીને મોકલી અને પછી ધનની તો કોઈ વ્યવસ્થા કરી જ નહીં. આવી રીતે જ્યારે ખેપ્યો કાગળ લઈને આવ્યો ને બ્રહ્માનંદ સ્વામીએ જોયું અને મહારાજે તો આવી રીતે નાનું મંદિર કરવાનું કહ્યું છે, અને જે ખેપ્યો હતો એણે સમાચાર આપ્યા કે મહારાજે કહ્યું કે આપણી પાસે કોઈ પૈસાની વ્યવસ્થા નથી, આપણી પાસે ધન જ ક્યાં છે તો આટલું મોટું કાર્ય આરંભ્યું. બ્રહ્માનંદ સ્વામીએ ફરીથી એક કાગળ લખીને મોકલ્યો કે મહારાજ આપણી પાસે ધન નથી એવું તમે કહો છો, તેવું ક્યાં કેવી રીતે બને. બહુ સરસ લખ્યું છે, આ એમની પ્રત્યક્ષપણાની પ્રતીતિ છે કે ભગવાન હોય ને ત્યાં બધું જ છે. રે શ્યામ તમે સાચું નાણું એ બોલવાનું જ નથી, પણ અંતરથી અનુભવવાનું છે. અને અત્યારે તો અનુભવીએ, પણ એવો પ્રસંગ હોય એવા સમયે પણ આપણને એવી પ્રતીતિ રહે એ આ પ્રસંગથી સમજાવે છે. બ્રહ્માનંદ સ્વામી લખીને મોકલ્યું કે સાહેબ સરીખા શેઠિયા બસે નગદ કી માય, તાકું ધન કી કહાં કમી જાકી હુંડી ચલે નવખંડ માય. નરસિંહ મહેતાને ત્યાં જૂનાગઢની અંદર દ્વારકા જવાવાળો એક સંઘ આવે છે અને જૂનાગઢની ચોરે કોઈ નાગર બ્રાહ્મણો બેઠેલા ને એને પેલા આગંતુક સંઘવાળાએ પૂછ્યું કે આ ગામમાં કોઈની હુંડી ચાલે છે. અમારે કે દ્વારકા જવું છે ને, એ વખતે જૂનાગઢથી દ્વારકા જતા રસ્તાની અંદર વિકટ વન બધું જંગલ આવે ને, ચોર લોટારાનો ડર રહેતો, એટલે સાથે રોકડ રકમ હોય કોઈ ચોરી લે એ હેતુથી એમણે પૂછ્યું કે અહીંયા કોઈની હુંડી ચાલે છે. તો નાગર બ્રાહ્મણોએ કહ્યું કે અહીંયા હુંડી ચાલે છે, કોને, તો કે જાઓ આમાં સામે જાઓ, નરસિંહ મહેતાનું ઘર છે ને એ મહેતાની હુંડી ચાલે છે. ઠેકડી મસ્કરી કરવા માટે મહેતાનું ઘર બતાવ્યું હતું. અને નરસિંહ મહેતાને ત્યાં જ્યારે આવ્યા ત્યારે મહેતાને પૂછ્યું કે અહીંયા તમારી હુંડી ચાલે, તો કે હા, તો કે ક્યાં ચાલે, તો કે અમારે તો નવખંડ ધરતીમાં બધી જગ્યાએ અમારી બ્રાન્ચ છે. તો કે દ્વારકામાં કોઈ તમારી શાખા ખરી, તો કે હા દ્વારકામાં તો ખરી. તો કે અમારા આ 700 રૂપિયા છે અમે તમને આપીએ છીએ અને અમને ત્યાં દ્વારકા મળે એવું તમે કરી બતાવો, તો કે લાવો. આ પડાવી લેવા માટે નહોતા લીધા એને,

પાછળ તપાસ કરી પણ સંઘ તો ચાલી ગયેલો. હવે શું કરવું? બસ ભગવાનને એણે પ્રાર્થના કરી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી શામળયાને હાથ રે શામળા ગીરધારી. આવી ભગવાનને અંતરથી પ્રાર્થના કરી અને સંઘ જ્યારે દ્વારકા પહોંચ્યો ને ત્યારે દ્વારકાના શાખાનગરની અંદર શામળશા શેઠની પેઢી, અહીંયા પણ એમણે લખ્યું હતું કે મારી પેઢી શામળશા શેઠના નામની છે, તો ત્યાં શામળશા શેઠની પેઢી નામનું બોર્ડ એમણે વંચાયું અને એમનું કામ થયું. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને લખ્યું કે સાહેબ સરીખા શેઠિયા બસે નગદ કી માય તાકું ધન કી કા કમી ઝાકી હુંડી ચલે નવખંડ માય. નવખંડ ધરતીમાં તમારી બોલબાલા છે અને તમારે પૈસાની શું કમી હોય? આવી રીતે બ્રહ્માનંદ સ્વામીને લખી આપ્યું. મહારાજ જાણ્યું કે બ્રહ્માનંદ સ્વામીએ જે રીતે મંદિરનો પ્રારંભ કર્યો છે બરાબર યથાયોગ્ય છે. મહારાજના આશીર્વાદથી બ્રહ્માનંદ સ્વામીની કળા કુશળતાથી ત્યાંના સ્થાનિક ભક્તોના સાથ સહકારથી જોતજોતામાં આખું મંદિર તૈયાર થયું. પ્રતિષ્ઠા માટેનો સમય નક્કી થાય છે. 1881 સાલ કારતક સુદ એકાદશી દ્વાદશીના દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા છે. મહારાજ આવ્યા, ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. મહારાજે સ્વહસ્તે પોતાની મૂર્તિ સૌ પ્રથમ આ બ્રહ્માંડમાં બેસાડી અને ચારેય તરફ જય જયકાર થઈ ગયો. આ પૂર્વે પણ બે મંદિરો તો બન્યા છે અમદાવાદ અને ભુજની અંદર, પરંતુ વરતાલનું જે કમળાકારનું મંદિર, અદ્ભુત મંદિર, મંદિર જોઈને મહારાજ બહુ રાજી થયા. પ્રતિષ્ઠા સમયે પણ આકાશમાંથી દુંદુભી અને ચંદનની વૃષ્ટિ થઈ. મહારાજનું પોતાનું સ્વરૂપ પધરાવ્યું. 10 અવતારો પણ ખંડની અંદર બધે પધરાવ્યા અને આવો જય જયકાર થયા. પછી પ્રતિષ્ઠાના 2 દિવસ પછી મહારાજે જ્યારે ત્યાંથી વિદાય લીધી ત્યારે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે, સ્વામી હવે તમે પણ અમારી સાથે ચાલો. 2 રીતની લોકવાયકા કહેવાય. એક એવું કહે છે કે મહારાજે કહ્યું કે તમે જ્યારથી અહીંયા મંદિર કરવા આવ્યા ત્યારથી તમે એક સ્થાનમાં બંધાયા એટલે તમારા વગર અમને સૌરવતું નથી, ગમતું નથી. અમને કોઈ કથા કીર્તન કવિતા તમારે જે સંભળાવતા એવું કોઈ તમારા કીર્તનો સાંભળવા મળતા નથી, એટલે તમે અમારી સાથે ચાલો. બીજી બાજુ કહેવાય છે કે મહારાજે લોકોએ એવું કહ્યું કે એ સમયને વિશે આ પ્રમાણે રાજસ્થાનની અંદર દુકાળ પડેલો, વરસાદ નહીં વરસેલો, એટલે રાજસ્થાનમાંથી ઘણા બધા માણસો અહીંયા વરતાલ આવીને મજૂરી કામ કરતા હતા અને બ્રહ્માનંદ સ્વામીની પહેલેથી જ આવી પ્રતિભા, બાળપણની અંદર એમણે જે ચમત્કાર બતાવેલા અને ત્યાર પછીનું એમનું જે આખું જીવન, એ ચમત્કારિક જીવન જાણી જોઈ અને રાજસ્થાનમાંથી આવેલા જે બધા ભક્તો છે ને, ભણે બ્રહ્માનંદ, ભણે બ્રહ્માનંદ એવું કહેતા હતા. એટલે લોકની અંદર કોઈએ મહારાજને એવી કાન ભંભેરણી કરી કે મહારાજ બ્રહ્માનંદ અહીંયા ભગવાન થઈને પૂજાય છે અને રાજસ્થાનમાંથી બધા આવેલા એને ભણે બ્રહ્માનંદ, ભણે બ્રહ્માનંદ કહે છે. અને અહીંયા આગળ તો બ્રહ્માનંદ સ્વામી જો વધારે રહેશે ને તો પછી અહીંના ભગવાન થઈને પૂજાશે અને આ મંદિર એમનું પોતાનું થઈ જશે. મહારાજને એવી કોઈ બીક નહોતી કે આ મંદિર બ્રહ્માનંદનું થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ જાણતા હતા, પણ એક લોકવાયકાને દૂર કરવા માટે ભગવાન રામચંદ્રજીએ જેમ એક ધોબીના કહેવાથી આગળ પાછળનો કોઈ વિચાર કરવા માટે સીતાનું સત્ય શું છે એ સાબિત કરવા માટે સીતાજીને ફક્ત એક ધોબીના કહેવાથી લક્ષ્મણજીને આજ્ઞા કરી અને વનમાં જંગલમાં મૂકી દેવામાં આવ્યા. અને એ સમયે સીતાજી જે બોલ્યા ને કે ભગવાન રામચંદ્રજીને કહેજો કે હું તો સુખેથી તમારું ભજન કરીશ, તમે મારા દુઃખે દુઃખી થશો નહીં. ભૂયો યથા મેં જનનાંતરે વિ ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. ફરીથી મારા જો કોઈ પૂર્વ સંસ્કાર હશે તો તમે જ મારા પતિ થાવો અને હું તમારી પત્ની થઈશ, આવું મારું પાતિવ્રત્ય વ્રત છે, મારા દુઃખે તમે દુઃખી થશો નહીં. સ્વામિનારાયણ ભગવાને છેલ્લાના 11 વચનામૃતમાં સીતાજીની સમજણનો આ ઉલ્લેખ કર્યો છે. આવી જ કંઈક સમજણ બ્રહ્માનંદ સ્વામીની છે. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજને વિશે આવો અનન્ય ભાવ છે. એ બ્રહ્માનંદ સ્વામીની ભાવભક્તિને જાગ્રત કરવા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મંદિરની પ્રતિષ્ઠા પછી બીજે દિવસે અહીંથી ઉપાડી લીધા.
અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારે અમારી સાથે ચાલવાનું

જૂનાગઢના જોગી ગુણાધિતાનંદ સ્વામી જેમ પોતાની જોળી સભા મંડપની ખીટીએ લટકાવતા હતા, એમ બ્રહ્માનંદ સ્વામીએ પોતાની જોળી લઈ અને મહારાજની સાથે ચાલ્યા. મહારાજની સાથે ચાલ્યા, મહારાજ તો રાજી હતા. અને આગળ જગરૂપ બારોટનું ગામ સિંજીવાડા મહારાજ જાય છે. સ્વામીનો પૂર્વના નિયમ પ્રમાણે મહારાજ પહોંચ્યા હોય અને પદો સંભળાવે છે, એક પદ, બીજું પદ, ત્રીજું, ચાર પ્રભાતિયા પદ સંભળાવ્યા. મહારાજ જાગ્યા નહીં, ઉઠ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામીને મનમાં થયું કે હો, મહારાજ આજે જાગ્યા નહીં, મારા ઉપર નારાજ છે, મારા પદ સાંભળીને મહારાજ મને પ્રતિભાવ આપે, કશું આપ્યો નહીં. પાંચમું પદ બનાવીને બ્રહ્માનંદ સ્વામી મહારાજને આમ આર્તનાદે પ્રાર્થના કરે છે.

રામ બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કુટાણે ખાવા રે, જનની દોષને દેખે જાણું અણસમજુ હોય આવા રે. બીજા પદની અંદર બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે, મહારાજ તમને યાદ છે ને મારા કુળ કુટુંબીજનો, હું સાધુ થવા આવ્યો ને ત્યારે મને લેવા આવ્યા હતા, અને એ વખતે મારા માતુશ્રીએ કહેલું કે નાની ઉંમરે મેં એમને ભુજ પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલ્યો એટલે મારાથી એને લાડ લડાવાયા નથી, અને એ સમયે તમે કહેલું કે હું એની માતા બનીશ ને લાડ લડાવીશ. પ્રભુ મારી કંઈ ભૂલ થઈ હોય તો તમે માફ કરજો, પણ ભરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો માવારે. ભરી સભાની અંદર તમે કોલ આપેલો છે, બસ બ્રહ્માનંદની એ જ વિનંતી, મારી એ જ વિનંતી છે, અમારા કોઈ અવગુણ ન જોતા નિત્ય તમારા દર્શન અને પ્રસાદી અમને મળે, બીજું કોઈ આશા નથી. મહારાજ એકદમ રાજી થાય, બાથમાં ઘાલીને ભળે મળે છે. મહારાજ કહે છે, સ્વામી તમારી કોઈ કસૂર નથી, તમારી કોઈ ભૂલ નથી, તમારી ભાવભક્તિ તમારી સમજણ શું છે ને એ જાણવા માટે જ આ પ્રસંગ થયેલો છે. તમારા વગર અમને સ્વરવતું નથી, તમે ત્યાં બંધાયેલા નથી, અમે તમારામાં બંધાયેલા છીએ. અને વાત એ સાચી છે, સત્સંગી જીવનના બીજા પ્રકરણના 59 અધ્યાયની અંદર સુરતના ભાલચંદ્ર શેઠ ભક્તિના લક્ષણની વાત પ્રશ્ન પૂછે છે મહારાજને કે ભગવાનનો જે ભક્ત, સારંગપુરનું બીજું વચનામૃત પણ, ભગવાનનો જે ભક્ત હોય એ ભક્તને ભગવાન પ્રત્યે કેવું હેત હોય અને ભક્તને ભગવાન પ્રત્યે કેવું હેત હોય. આ પ્રસંગ બતાવે છે કે બ્રહ્માનંદ સ્વામીને તો મહારાજની વિશે અસાધારણ પ્રીતિ હેત હતું, પણ મહારાજને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે કેવો હેત પ્રીતિ છે એ આ પ્રસંગ ઉપરથી આપણને સમજાય છે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીની સમજણ જોઈને બહુ રાજી થાય છે, અને વાસ્તવિકમાં ખરેખર સમજણ છે ને આપતકાળે જ કળાય છે. એવો કંઈક પ્રસંગ આવે ત્યારે જેની જેવી સમજણ હોય એ કળાએ આવે. બ્રહ્માનંદ સ્વામીની ભગવાન પ્રત્યેની કેવી સમજણ, નિષ્ઠા, દ્રઢતા છે આ એક પ્રસંગ ઊભો કરી, અને મહારાજને ખાતરી થઈ. મહારાજને ખાતરી થઈ નહીં, પરંતુ જે બ્રહ્માનંદ સ્વામી વિશે બોલતા હતા ને જેના વેરી ઘાવ વખાણે, એ લોકોને પણ ખાતરી થઈ કે બ્રહ્માનંદ સ્વામી ભગવાન સિવાય બીજે ક્યાંય બંધાયેલા નથી. ભગવાનની આજ્ઞાથી એમણે તો આ મંદિર કર્યું છે, પરંતુ બીજી કોઈ ક્રિયામાં બંધાયેલા નથી. થોડોક સમય સુધી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રાખે છે. વડતાલથી ઉઠાવી લેવાનું કારણ બતાવ્યું હતું કે તમારા વગર અમને સૌરવતું નથી, અને તમે કોઈ મંદિરના બાંધકામમાં પરમેનન્ટલી રોકાઈ જાવ એ સારું નહીં, એવું કહીને ઉપાડ્યા છે. પણ થોડોક જ સમય થાય છે, થોડોક સમય એટલે એક વર્ષ જ, અને મહારાજ બ્રહ્માનંદ સ્વામી કહે, સ્વામી તમે જૂનાગઢ જાઓ. જૂનાગઢની અંદર આપણે મંદિર કરવું છે ને ત્યાં નાગરોની ઉપાધિ છે, નવાબી રાજ છે, અને ત્યાં તમારે જવાનું છે. આમ તો મંદિરના મુખ્ય સંત તરીકે અક્ષરમૂર્તિ ગુણાદિત્યાનંદ સ્વામીની નિયુક્તિ કરે છે, અને સાથે બ્રહ્માનંદ સ્વામીને પણ આ રીતે મહારાજ મોકલે છે. મહારાજની આજ્ઞા થઈ બ્રહ્માનંદ સ્વામી એવું મેણું મારતા નથી, સંભળાવતા નથી કે મહારાજ હું વર્તાલ હતો ત્યારે તમે કહેલું ને તમે એક જગ્યાએ મંદિર બાંધવા રોકાઈ જાઓ, અમને સ્વરવતું નથી, ગમતું નથી, અને અહીંયા જઈએ ત્યારે તમને ગમશે, ફાવશે, એવું બ્રહ્માનંદ સ્વામી કહેતા નથી. મહારાજની આજ્ઞા થઈ અને બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢની અંદર મંદિર નિર્માણના કાર્યમાં જોડાય છે. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢની અંદર આવ્યા, જોયું ત્યાં નાગરોની ઉપાધિ, નાગર બુદ્ધિના સાગર પણ અહીંયા આગળ ઊંધા ફાટેલા છે, શંકર શૈવ પંથી બધાય. અને એ સમયનો જમાનો એવો હતો કે વૈષ્ણવ હોય ને એ શિવનું નામ ન બોલે, અને શૈવ પંથી હોય એ વૈષ્ણવોની સાથે જબરજસ્ત આંટી રાખે. સ્વામિનારાયણ ભગવાને બંનેની પછી એકતા કરાવી, પણ આવી જબરજસ્ત આંટીવાળો આ ભક્ત સમુદાય છે. બ્રહ્માનંદ સ્વામીને ત્યાં આગળ કામ કરવાનું, એક તો મુસલમાની નવાબી રાજ્ય, અને એમના જે બધા કારભારી હતા એ બધા નાગર બ્રાહ્મણો, સુબાઓ, અને સુબાઓના કારભારી બધા નવાબ શું કહે દિવાન પદે નાગર બ્રાહ્મણો રહેતા, અને વિશેષ કરીને એ લોકો જ તેલ રેડતા. આવી રીતે સાથ સહકાર ન મળે. બ્રહ્માનંદ સ્વામી અહીંયા મંદિરના કાર્યમાં આ રીતે જોડાય છે.
પ્રસંગ એવો બને છે કે નવાબને ત્યાં એકવાર જીવા ગઢવી કરીને કોઈ ત્યાં આગળ આવે છે, અને એ જૂનાગઢ રાજ્યની અંદર જીવા ગઢવી કરીને એક રાજ્યના કવિ તરીકે ત્યાં રહેતા હતા. અને એ સમયની વિશે બીજો કોઈક બહારથી એક કવિ આવી અને નવાબને ફરમાન કરે છે કે મારે તમારા રાજ્યની અંદર આવી રીતે કવિત્વ શક્તિ રજૂ કરવી છે અને તમારા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ મારી સામે પડકાર ઝીલે. એ સમયની અંદર રાજા મહારાજાઓ આવી રીતે કોઈ આહવાન આપે તો એની સામે એને પ્રતિસાદ આપવો પડતો હતો. કોઈ પણ પ્રકારના આવા કોઈ આવ્યા એ માણસો, કવિ હોય, બીજા પછી પંડિતો હોય, શાસ્ત્રાર્થ કરવો હોય કે કોઈ પણ પ્રકારની આવી વાદ વિવાદ કે ચર્ચાઓ કરવી હોય તો ત્યાં આગળ આવી રીતે પંડિતોને એનું માન સન્માન થતું, એની શક્તિની પરખ થતી અને એ પ્રમાણે એને ભેટ સોગાદો પણ મળતી હતી અને માન સન્માન પણ મળતા હતા. એટલે એક અજાણ્યા વ્યક્તિએ આવીને આવું ફરમાન મોકલ્યું. હવે અહીંયા આગળ જે જીવા ગઢવી હતા એમણે જાણ્યું કે ભાઈ મારા માટે આવું ફરમાન આવ્યું છે, પરંતુ જે આવવાવાળો છે પેલા ભાટ ચારણ એ તો બહુ જ પ્રકાંડ આના પંડિત છે અને મારું તો એમની પાસે કોઈ ગજું નથી, હવે શું કરવું. આવી જ્યારે વાત થાય છે ત્યારે નવાબને એવું ખ્યાલ આવે છે કે જો મારા રાજ્યની અંદર મારો કવિ એ પાછો પડે તો મારા રાજ્યનું નીચું જોવાનું થાય. એટલે પછી એમ કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણના જે એક સંત છે ને એ આ બાબતમાં ખૂબ નિષ્ણાત છે અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવવામાં આવે છે. બ્રહ્માનંદ સ્વામી તો અગાઉ પણ જૂનાગઢમાં આવેલા છે ને નવાબને રાજી કરેલા છે એટલે એની શક્તિથી જાણતા હતા અને એમને વાત કરી કે ભાઈ આવો એક ભાટ ચારણ આવે છે ને આવું આહવાન ફરમાન એમણે આપ્યું છે તો શું કરવું. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે કોણ આવે છે ને શું છે. બ્રહ્માનંદ સ્વામી કંઈ વાંધો નહીં, આપણે એવું કહેવાનું કે અમારા રાજ્યની અંદર એવો નિયમ છે કે અમે એમનું કવિત્વ સાંભળીએ તે પહેલાં એની પૂર્વ પરીક્ષા કસોટી કરીએ છીએ અને કસોટીમાંથી જો કોઈ પાર ઉતરે પાસ થાય ને તો જ પછી અમે ડાયરો ગોઠવીએ છીએ અને સભાની અંદર એને સાંભળીએ છીએ, બાકી અમે એને કોઈને સાંભળતા નથી. તો એની પરીક્ષા કેવી રીતે કરવી? તો બ્રહ્માનંદ સ્વામી કે જીવા ગઢવીને તમે અમારે ત્યાં મોકલજો. જીવા ગઢવીને જૂનાગઢ મંદિરની અંદર જ્યાં મંદિરનું બાંધકામ ચાલતું ત્યાં મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામીએ એમને સમજાવ્યું કે જો હું તને એક દોહરો આપું છું અને એ દોહરો તારે બોલવાનો. શરત એવી હોય એમાં કે દોહરો બોલતા બોલતા બે હોઠ વચ્ચે એક સોય રાખવાની. દોહો બોલે ત્યારે સોય પડે નહીં અને હોઠની અંદર સોય વાગે નહીં, લોહી પણ નીકળવું ના જોવે. આવી રીતે બોલી બતાવે તો પછી આપણને આગળની સભાની અંદર આપણે એને આહવાન આપીએ. બ્રહ્માનંદ સ્વામીએ તો મોઢામાં સોય રાખી અને એક દોહરો બોલી બતાવ્યો. પેલો જીવો ગઢવી તો આમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આ તો કેવી રીતે બને, આ તો અશક્ય છે કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બોલીએ શબ્દ બોલે ને ત્યારે અધરોષ્ટા હોઠ છે ને એને તો એકવાર તો મુમેન્ટ થાય હલ્લે જ તે અને કાં તો સોય પડી જાય ને કાં તો લોહી નીકળે.

આ તો અશક્ય જેવું છે. પણ બ્રહ્માનંદ સ્વામીએ તો બોલી બતાવ્યું હતું, એટલે એને કહ્યું કે જો તું એવું કરે જાડી સળી લે, સોયને બદલે જાડી સળી રાખી અને એના ઓઠમાં અને એને પ્રેક્ટિસ કરાવી. અને પ્રેક્ટિસ કરતાં પહેલાં એને ખાતરી થઈ કે હવે હું આરાથી બોલી શકાય છે, પણ ધીરે ધીરે ધીરે કરતાં એ સળી પાતળી લઈ લઈને ધીરે ધીરે સોય મૂકી અને પેલો માણસ બોલી શક્યો બ્રહ્માનંદ સ્વામીની કૃપા આવડતથી. અને પછી તો પેલો જ્યારે ભાટચારણ આવવાનો હતો તે દરમિયાન તો આ તૈયાર થઈ ગયો. અને પેલો માણસ જ્યારે આવ્યો ત્યારે નવાબ તરફથી અમને કહ્યું કે ભાઈ તમારી વાત અમને મળી છે ને અમે એ પ્રમાણેની બધી તૈયારી કરી છે, પરંતુ અમારા રાજ્યની અંદર પૂર્વ શરત છે કે અમે પહેલાં એની કસોટી કરીએ છીએ. તો આ એક જે શ્લોક છે ને તમે બોલી બતાવો. અને શ્લોક બોલતા પહેલાં મોઢાની અંદર આવી રીતે બે હોઠ વચ્ચે સોય રાખવાની છે, અને સોય રાખી અને સોય નીચે ન પડે ને લોહી ન નીકળે આવી રીતે જો તમે બોલી બતાવો તો પછી આપણે આગળ વિચાર કરીશું. આ પ્રમાણે એને કહ્યું એટલે પેલો માણસ કહ્યું કે આ તો શક્ય જ નથી, આવો તો એકમાત્ર પિંગળ શાસ્ત્રીનો અભ્યાસી ભુજની અંદર એક વિદ્યાર્થી હતો લાડુદાન. લાડુદાન સિવાય આવી વિદ્યા કોઈએ સંપન્ન કરી નથી. લાડુદાનજીનું નામ ભુજની પિંગળ શાળાની અંદર ત્યાર પછી જેટલા વિદ્યાર્થી ભણાય બધાને ખબર કે આવો એક વિદ્યાર્થી થઈ ગયેલો છે. એટલે એણે કહ્યું કે ભાઈ આ તો શક્ય જ નથી. અને પેલા એ તો બોલી બતાવ્યું જીવા ગઢવીએ સૃષ્ટા

कष्ट हर निज दास के इष्टाद्रग की रेख। आखा श्लोक नी अंदर एक पफ बभ म आव्यो नथी। आ पफ बभ म आवे ने तो होठ बे भेगा थाय अने जोड़ाय। सृष्टा कारण सकल के दृष्टा नष्टा देख, कष्टा हर निज दास के इष्टा द्रग की रेख। सृष्टा कारण के सकल के, भगवान समग्र सृष्टि ना कारण से दृष्टा नष्टा देख, एनी दृष्टि पड़े तो कष्ट नष्ट पामे। कष्टा हर निज दास का, पोताना दास नु जे कई कष्ट आयु छे ए दृष्टि द्वारा तमे दूर करो। बस आटलो भावार्थवाळो आवु एक दोहो लखी अने आप्यो तो जीवा गढ़वीए प्रेक्टिस करीने तैयार कर्यो। पेलो भाटचारण आव्यो तो एने खात्री थई કે આવું કરવાવાળા એકમાત્ર અત્યાર સુધીમાં કવિ થઈ ગયા છે। અને એણે જ્યારે ખબર પડી કે એણે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા છે ત્યારે એમને પ્રત્યે અત્યંત અહોભાવ થયો અને એ પણ મહારાજના વિશે અત્યંત અનુરાગી થાય છે। સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ એમને ગુણ આવે છે। તો બ્રહ્માનંદ સ્વામીની આવી વિશેષતાને વિદવત્તા હતી। બીજો એક પ્રસંગ કહીને અત્યારનું આજનું આખ્યાન અને આ કથા આપણે પૂરી કરીએ। જૂનાગઢનો જ પ્રસંગ છે। જૂનાગઢ નવાબની અંદર બીજું એક ફરમાન આવે છે, એ ફરમાન આપે છે બાઈ। હવે બ્રહ્માનંદ સ્વામીને તો ત્યાં એની સામે તો જવાય નહીં, અને એ પણ બહુ વિદુષી હતા અને એ પણ આવી જ રીતે પિંગળ શાસ્ત્રના અભ્યાસી હતા। પરંતુ સ્વામીએ તો એમની સામે જવાય નહીં, હવે ભલાને શીખવાડવું ને કેવું કેવી રીતે। અને બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે જાણ્યું કે આવી રીતે આ અહીંયા આગળ આવે છે અને આવું કરવા માગે છે, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કંઈ વાંધો નહીં। બ્રહ્માનંદ સ્વામીને ખબર કે એમને કંઈક એ વખતે કંઈક નાનો એક્સિડન્ટ થયેલો અને એનો હોઠ કપાઈ ગયેલો, એટલે પફ ભફ બોલે ને ત્યારે હવા નીકળી જાય, એટલે એ બરાબર સ્પષ્ટ ઉચ્ચારથી બોલી શકતા નહોતા। બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલો પંચાળાનો જે સર સર સર પર સધર અમર સર અનુસર સર કરવર ધર મેલ કરે હરિહર, એમાં તો પફ ભફ વગર બોલી જ ન શકાય। એ છંદ મોકલો ને કે આ જો સ્પષ્ટ ઉચ્ચારે બોલી બતાવે ને તો પછી આપણે આગળ સરસતા કરીએ। આ છંદ જોયું અને એણે કહ્યું કે આ લાડુદાન સિવાય આવી વિદવત્તા, આવા છંદ બનાવવાની કોઈની તાકાત નહોતી, એ પણ મહાત થઈ અને નીકળી જાય છે। આવી રીતે નવાબને બ્રહ્માનંદ સ્વામી આવા નાના નાના પ્રસંગથી પણ ખુશ કરી દે છે। અને એ પ્રમાણે જૂનાગઢ મંદિરની અંદર કામમાં જે મોટી ઘણી બધી મુશ્કેલીઓ હતી, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રની અંદર જૂનાગઢનું મંદિર કેવી અને કેટલી મુશ્કેલીથી કેવી રીતે થયું છે એમાં વિસ્તારથી લખેલું છે, પણ એ બધી ઉપાધિને પાર કરવામાં ગુણાતીતાનંદ સ્વામીની ભક્તિ અને એમની કોને તો ખરું જ, પણ એની સાથે સાથે બ્રહ્માનંદ સ્વામીનો પણ એવો સાથ સહકાર કે સાથ સહકારથી નવાબી રાજ્યોની અંદર આ પ્રમાણે અદ્ભુત આવું મહારાજની ઈચ્છા અનુસારનું મંદિર થયું અને રાધારમણ દેવની પ્રતિષ્ઠા પણ થઈ। તો એમાં પણ બ્રહ્માનંદ સ્વામીનો ખૂબ મોટો સાથ ફાળો। સ્વામીના જીવનની અંદર બીજા ઘણા બધા પ્રસંગો છે, કારણ કે આખું મોટું એનું તો એક પુસ્તક છે, હજી બીજા 7 દિવસ સુધી પ્રસંગો કે તો એ ન ખૂટે, એટલા બધા પ્રસંગો એનું કવિત્વ, પછી એમણે બનાવેલા જે કાવ્યો પ્રસંગો, બીજા નંદ સંતોએ પણ એમની જે ઉલ્લેખ નોંધ કરી હોય એ બધી ઘણી બધી એની અંદર વિશેષતાઓ મૂકેલી છે। વચનામૃતની અંદર પણ સ્વામીએ જે પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે પણ એમના પ્રત્યે જે ભાવ ભક્તિ બતાવેલી છે, ઘણું બધું એવું રહી જાય છે। અંતિમ ક્ષણોની અંદર મહારાજ એમને જે સુખ આપે છે અને છેલ્લે મહારાજ ધામમાં જાય ત્યારે કહે છે ને કે જો હું અહીં હાજર હોત તો મહારાજને ધામમાં જવા પણ ન દેત, એવી જબરજસ્ત શક્તિવાળા મહારાજને વિશે અનન્ય ભાવથી જોડાયેલા બ્રહ્માનંદ સ્વામી, મહારાજ એમની ટાટ પહેરાવીને પરીક્ષા કરે, મંદિર બાંધીને તરત ત્યાંથી ઉઠાવે, નાના મોટા આવા માનુષ્ય પ્રસંગો ચરિત્રો કરે, પરંતુ મહારાજ પ્રત્યેની એમની નિસ્તર્ક બુદ્ધિ હતી, એવી બુદ્ધિ એવી નિષ્ઠા, ભગવાન પ્રત્યેનો એવો જે અનન્ય પ્રેમ, આવી વિદવત્તા અને આવું હોવા છતાં જે એમને રાખ્યો છે, તો એમના જીવનમાંથી આપણને આવી પ્રેરણા મળે છે કે ભગવાન કે મોટા પુરુષ ગમે તેવા ચરિત્ર કરે, ગમે તેવા પ્રસંગ કરે અને એમની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાંથી ગમે ત્યાં બદલી કરે અમારી સંતોની, અને તમારે કંઈક મનની બદલી કરે, ફેરફાર આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે ન કહેવા દે, ત્યારે પણ અચળ આવી નિષ્ઠા રહે, તો એ ભક્ત સાચા કહેવાય। બ્રહ્માનંદ સ્વામીની જ્યારે જ્યારે આવી કસોટી કે પરીક્ષા કરી, એ વખતના એ પ્રસંગ કે એ જ સમયે
કીર્તન બનાવેલા નથી, પરંતુ પ્રસંગો જેમ વરતાલમાંથી ઉપાડ્યા તો એવા બધા પ્રસંગે એમણે એના અંતરની અંદર એને મનને સમજાવેલું છે. મનની અંદર આંટી પાડી છે. આપણે આંટી પાડીએ, કોઈની સાથે ન ગમ બનતું હોય, એની જિંદગીભર બોલીએ નહીં, એની સામે ન જોઈએ, એની ક્રિયા, એનું કોઈ કાર્ય આપણને ન ગમે એવી આપણને આંટી પડે. બ્રહ્માનંદ સ્વામીએ પણ એના અંતરની અંદર એક આંટી પાડી હતી. એ અદ્ભુત આંટી છે, આપણે પણ પાડવા જેવી છે. એ આંટી સાંભળી અને આપણે અત્યારની સભાને પૂરી કરીએ.

રે બ્રહ્માનંદ સ્વામીએ સમજણપૂર્વક ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથે આંટી પાડી છે, એમની સાથે એમણે જે લગ્ન લગાવી છે એવી પ્રીતિ પ્રેમ નિષ્ઠા દ્રઢતા સેવા સમર્પણ સત્સંગ અને સમજણ આપણને સૌને પણ એમના જીવનમાંથી પ્રાપ્ત થાય એ જ આજે પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ

સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. એમણે પૃથ્વી ઉપર પધારીને જે ચરિત્રો કર્યા છે, એ ચરિત્રોની અંદર શાંતિ રહી છે એવું તેમણે સ્વમુખે જ કહેલું છે. અને એમનો મહિમા કરતા પણ મહારાજ કહેતા, મહારાજ પોતે જ ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં જણાવે છે કે અમારા જે લીલા ચરિત્ર છે એને ભક્તોએ સંભાળી રાખવા, અને એ લીલા ચરિત્રની જો અંતકાળે સ્મૃતિ થઈ આવે તો એને યોગ્ય કરીને અમારી સ્મૃતિ થઈ આવે. અને ફાયદો બતાવતા કહે છે કે અમારી સ્મૃતિ થાય તો તમને અંતે અક્ષરધામની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં પણ આવી વાત કરી છે કે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય ને જો અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ આવે અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જો દેહ છોડે તો અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, અંતકાળે મારી સ્મૃતિ કરતાં કરતાં જો દેહનો ત્યાગ કરે સ યાંતિ માં તે મારા ધામને પામે છે. પણ જે ભગવાનનો ભક્તો ન હોય, જેણે ભગવાનના લીલા ચરિત્ર સંભાળવાની ટેવ ન પાડી હોય, એવી વ્યક્તિ એવી ઈચ્છા રાખે કે અંતકાળે જો ભગવાનનું નામ લેવાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય તો આખી જિંદગી મહેનત કરવાની, સ્મૃતિ કરવાની, મંદિરે જવાની, સાધના કરવાની કંઈ જરૂર નહીં, છેલ્લે અંતકાળે ભગવાનનું નામ લઈ લેશું. પણ એવી રીતે અંતકાળે કંઈ નામ લઈ શકાય નહીં. જેમ આપણે કોઈ દિવસ પ્લેન ચલાવ્યું ન હોય અને પછી અંતકાળ આવે ત્યારે કે જો આ પ્લેન છે ભગવાનના ધામ સુધી પહોંચે છે, લે ચાવી ચલાવીને જતો રહે, તો આપણે ચલાવી શકીએ નહીં. પ્લેન તો શું, પણ સાયકલ પણ ચલાવી શકાતી નથી. એને પણ શીખવા અથવા તો એને શું કહેવાય ચલાવવાની ટેવ પાડવી પડે છે, શીખવી પડે છે. તો ભગવાનની સ્મૃતિ પણ છેલ્લી સેકન્ડે, છેલ્લા સમયે આપણે ઈચ્છીએ કે ભાઈ અમે હું કરી લઈશ, તો એ થતી નથી. એ તો જિંદગીભર જે કર્યું હોય એ જ યાદ આવે છે. એટલા માટે ભગવાનના જે લીલા ચરિત્રો છે એને સંભાળવાની પણ ટેવ પાડવી પડે, અને એના માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે. જગત સંબંધી જે કંઈ છે તે એકવાર જોઈએ, એકવાર સાંભળીએ તો એ યાદ રહી જાય છે, કારણ કે જન્મ જન્માંતરની એવી ટેવ છે. પણ ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનના જે દિવ્ય કલ્યાણકારી ગુણો છે, લીલાઓ છે, એને પ્રયત્નપૂર્વક સંભાળવાની ટેવ પાડવી પડે તો જ સાંભળે છે. અને સાંભળે ને તોય પણ ભેળ સીળ્યું, એમાં પણ વળી કંઈક બીજું ફળી જાય છે. એટલે ભગવાનના જે લીલા ચરિત્રો એની જે સ્મૃતિ કરવી એ જબરજસ્ત એક સાધના છે. એટલા માટે મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું છે, કઠણમાં કઠણ સાધન કહ્યું તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવીને એ સૌથી કઠણ છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે પછી એમના ચરિત્રો છે, ચેષ્ટાઓ છે, લીલાઓ છે, એ દ્વારા ભગવાન સુધી આપણે પહોંચી શકીએ. તો એવી એક અદ્ભુત સાધનાની વાત સ્વામિનારાયણ ભગવાને સમજાવી છે. અને સાધનાને સરળ બનાવી છે ચરિત્રો દ્વારા. ભગવાનના જે ચરિત્રો છે એ ભગવાનના સ્મૃતિ, ભગવાનના જે ચરિત્રો છે ભગવાન સ્વરૂપ જ છે. ભગવાનની સ્મૃતિ કરીએ કે એમના ચરિત્રની સ્મૃતિ કરીએ, કે ચરિત્ર દ્વારા પણ ભગવાનની જ સ્મૃતિ થાય છે. એટલે ભગવાનની સ્મૃતિ કરો, એમની મૂર્તિની જ સ્મૃતિ કરો, કે એમણે કરેલી જે લીલા કે ચરિત્રની સ્મૃતિ કરો, એ બંને એક જ છે એવું મહારાજ પોતે જ સ્વમુખે કહે છે.

હરિ કે ચરિત્ર હરિસમ જાના, ભગવાનના જે ચરિત્રો છે એ પણ ભગવાન જેવા જ છે, આપણે એની ટેવ નથી પાડી. પણ જેને ખરેખર ટેવ પાડી હોય ને, એકવાર એ રસનો જે સ્વાદ ચાખે ને, પછી એને બીજી વૃત્તિ જાય નહીં. પણ એને માટે થોડીક સાધના છે કે એની સ્મૃતિ કરવાની ટેવ પાડવી જોઈએ. વહેલી સવારથી સાંજ સુધી આપણી જે પોતાની દૈહિક ક્રિયા છે, એ જ ક્રિયાની સાથે સાથે સહજ સ્મૃતિની ટેવ પાડવાની. આપણે જે ક્રિયા કરીએ છીએ એવી જ ક્રિયા ભગવાને પણ કરી હોય. આપણી ક્રિયા અને ભગવાનની ક્રિયામાં ફરક છે, તો એ ક્રિયાને જો આપણે સંભાળીએ, ભગવાનની ક્રિયાને આપણી દૈહિક ક્રિયાની સાથે સાથે, તો એ લીલા ચરિત્રની સ્મૃતિ થઈ જાય અને એને કરીને આપણને અખંડ શાંતિનો અનુભવ થાય અને છેલ્લે અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. તો આવા ભગવાનના ચરિત્રોની અંદર આ પ્રમાણે સુખ રહેલું છે. ભગવાનના ચરિત્રનો આવો અદ્ભુત મહિમા છે. એ ચરિત્રની જો સ્મૃતિ થાય તો અંતર નાચી ઉઠે. નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના હયાતીના સંત છે. એમણે ભગવાનની સહજ સ્મૃતિ કેવી રીતે કરવી એની અદ્ભુત રીત બતાવી છે. આપણે પણ મહારાજના દર્શન કર્યા હોય, અત્યારે એ જ મહારાજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિચરી રહ્યા છે, એમનું થોડુંક જો અનુસંધાન રાખીશું તો એમની દરેક ક્રિયા સવારથી સાંજ સુધીની આપણે નજરે નિહાળી છે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ જેવી ટેવ પાડી હતી, એમણે જે રીતે મૂર્તિના દર્શન કર્યા હતા ને, એવા દર્શન કરવાની, એવા ચરિત્રોને નિહાળવાની, એની સ્મૃતિ કરવાની આપણે ટેવ નથી પાડી. એટલે કોઈ કોઈ વાર આપણને એ જ પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ અંતર સૂનું અથવા લુખું લાગે છે. સત્સંગ રસમય છે છતાં નિરસ લાગે છે. કારણ કે એ જે ભગવાનનું દિવ્ય સુખ, એનું સાનિધ્ય આપણે સત્સંગ કરતા હોય ને ત્યારે જ માણીએ છીએ. પણ એકાંત હોય, એકલા બેઠા હોઈએ, હરતા ફરતા હોઈએ, બીજી ક્રિયા કરતા હોઈએ, ત્યારે આપણે આવું અનુસંધાન રાખ્યું નથી, રાખી શકતા નથી, એની ટેવ પાડી નથી, એટલે આપણને સૂનું લાગે છે. બાકી અદ્ભુત આપણને પ્રાપ્તિ થઈ રહી છે. એ જ ભગવાનને જે દાદાના દરબારમાં લીમદરુ નીચે મહારાજ વિરાજતા હતા અને જે લીલાઓ ક્રિયાઓ ચેષ્ટાઓ કરતા હતા, એ જ સંત સ્વરૂપે આજે આપણે નજરે નિહાળી રહ્યા છીએ. પણ આપણે કોને પ્રસંગ કહીએ છીએ? આપણને પર્સનલ બોલાવ્યા હોય, આપણો હાથ પકડ્યો હોય, આપણને કંઈક દિવ્ય સ્મૃતિ આપી હોય, એને જ આપણે પોતાનો પ્રસંગ ગણીએ છીએ. પણ એ ભગવાનના જે લીલા છે, એના જે ચરિત્રો છે, એની જે ક્રિયા છે, આપણી ક્રિયા કરતાં જુદી છે. એ કલ્યાણકારી છે, દિવ્ય છે. એની જે સ્મૃતિ કરીએ, એની ટેવ પાડીએ ને, તો ખરેખર આપણું અંતર નાચી ઉઠે. કેવી રીતે ટેવ પાડવી? તો જે જગ્યાએ ભગવાને છેલ્લા મધ્યના 35ના વચનામૃતમાં મહારાજે પોતે જ કહ્યું છે, ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતરે છે ત્યારે એકાંતિક ધર્મના સ્થાપનને અર્થે ને પોતાના લાડીલા ભક્તોને લાડ લડાવવા માટે અવતરે છે. પોતાના ભક્તો ઉપર કરુણા કરીને પરમાત્મા પરબ્રહ્મ અનેક ચરિત્રો કરે છે. એ ચરિત્રોના અનેક જીવોના કલ્યાણનું સાધન બની જાય છે. તો મહારાજ કહે છે કે તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગવરાવ્યા હોય, વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું, માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. નિષ્કુળાનંદ સ્વામી એવું નોંધે છે. નિષ્કુળાનંદ કાવ્ય નામનો જે ગ્રંથ છે, એ ગ્રંથના નાના મોટા 22 ગ્રંથો સમાયેલા છે. જેમ પુરુષોત્તમ, પ્રકાશ, વચન, વિધિ, સાર, સિદ્ધિ, ભક્તિ, નિધિ, સ્નેહ, ગીતા, હરિબળ, ગીતા, એવી રીતે એ ગ્રંથની અંદર એક ગ્રંથ છે, એનું નામ છે હરિસ્મૃતિ. ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી? હરિ એટલે ભગવાન અને એની સ્મૃતિ. આપણને એવું કે સ્વામીશ્રીની સ્મૃતિ કરો, મને લાગે આંખ બંધ કરીને 5-10 મિનિટ બેસીએ ને તો આમ થાય હવે ક્યારે આંખ ખોલવાની, કંઈ કે કંઈ શું સ્મૃતિ કરવી? આપણને ટેવ નથી પાડે ને. એટલે હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 7 પ્રકરણ લખ્યા છે.
અદ્ભુત પ્રકરણ છે. એની અંદર ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી, એમના લીલા ચરિત્રો કેવી રીતે સંભાળવા, યાદ રાખવા, એવું બહુ અદ્ભુત રીતે વર્ણવે છે. લખે છે નિષ્કુળાંત સ્વયં, જમતા જોયા છે મેં ભગવાનને, જમતા જોયા છે. આમાંથી આપણે કોને નથી જોયા જમતા, કો પણ જમતા જોયા છે એની વાત કરવી હોય તો કેટલી વાત કરીએ, એમાં તો શું વાત કરવી. જમતા જોયા સ્વામી શ્રી બસ જમતા હતા ને અમે બેઠા હતા. પણ નિષ્કુળાન સ્વામી કહે છે કે મોહન મગદળ મોતૈયા જમતા જોયા છે, ભગવાનને મેં મોહન થાળ મગદળ મોતૈયા જમતા, સાટા જલેબી જમતા જોયા છે, પેંડા પતાસા જમતા જોયા છે. પાછળ જમતા જોયા છે એવું આવે, પણ જે જે વસ્તુ મહારાજ જમતા હોય એક એક વસ્તુની એને એ વખતે નોંધ લીધી છે. ત્યારે અત્યારે સારી રીતે લખી શકાય એવા પેન કે કાગળ નહોતા, એ વખતે લખવું ને એ પણ અઘરું હતું. પાછળ એક ખડિયો રાખવાનો શાહીનો, અને એક કિત્તો એટલે કે પેન હોય ને વારે વારે શાહીના ખડિયામાં બોળવાની, અને એ છે ને બહુ અઘરું છે એ બેલેન્સ કરવું. એ કે જો વધારે ખડિયામાં કિત્તો બોળાઈ જાય ને તો જે લખેલું હોય ને એ બધું પણ બગડી જાય, કારણ કે શાહીનો ટીપવું પડે. ઓછું બોલાય તો એક બે શબ્દ કરો ને ત્યાં અક્ષર લખાતા બંધ થઈ જાય. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં આ બધું એ વખતે નોંધ્યું લખ્યું છે. અને એટલું જ નહીં, જમતા જોયા છે, નાથ નિરખ્યા છે, દ્રગે દીઠ્યા છે, ભૂધર ભાળ્યા છે, આ એક એક પદની અંદર આવી સ્મૃતિ કરી. આમ તો ભાળવું, જોવું, દીઠવું એના બધાનો એકનો એક જ અર્થ થાય છે. પણ જેને સાચા અર્થમાં ભગવાનની સાથે લગ્ન લાગીને જોડાણ થાય ને એને એ જ વસ્તુ કહી. જે હિ કો જે હિ પર સત્ય સ્નેહા, જેને જેના પ્રત્યે સાચો સ્નેહ હોય, લગ્ન હોય ને એને પછી બીજું ગમે.

હેલો, ભગવાનની જેને લાલી ચડી ગઈ એમાં એકવાર વૃત્તિ પરોવાઈ ગઈ ને તો બીજું બધું એને અહીં કહ્યું ને કે ફિક્કું લાગે. ભગવાનનું જે ચરિત્ર છે, ભગવાનની જે સ્મૃતિ છે, એમના જે લીલાઓ છે ને એ અમૃત સમાન છે. એકવાર એમાં દ્રષ્ટિ પહોંચી જાય પછી એકની એક વાત કહેવાની હોય ને તો એને આનંદ આવે, આ દ્વિગુણો આનંદ થતો જાય, વધતો ને વધતો જાય. બીજી બધી કોઈની વાત કરવાની હોય ને તો કંટાળો આવે. આ ચરિત્રમાં એને આનંદ આવે કારણ કે એમાં એની વૃત્તિ પહોંચી ગઈ છે. અને આવું બધું અદ્ભુત લખ્યા પછી હજી કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મને જ્યારે જ્યારે સમય મળે, ન મળે તો સમય કાઢીને પણ હું શું કરું,

મારું જો મારા અંત સમયની મૂડી રે, ભેગી કરી રાખીએ ને આપણે બેંક બેલેન્સ, આ બેંક બેલેન્સ છે ભગવાનના જે ચરિત્ર છે, ચેષ્ટાઓ છે, ક્રિયા છે. અને મારા જે પ્રથમના 38ના વચનમાં જે દિવસથી સત્સંગ થયો હે, એ દિવસથી ભગવાનના જો લીલા ચરિત્ર સંભાળી રાખે એમ કહીને પછી રીતભેદ આ જ રીત બતાવી કે અમે જે ગામમાં ગયો, સભા કરી હોય, સત્સંગ કર્યો હોય, તો સત્સંગ થયા ને 10-15 વર્ષ એ વખતે મહારાજ એવું લખ્યું છે, એ બધાની સ્મૃતિ કરે તો પણ ટેવ ન પાડી હોય ને તો આ કશું જ થતું નથી, અને જો ટેવ પાડી હોય તો એનો આનંદ સમાતો નથી, વર્ણવ્યો જતો નથી. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સંવત 1837 ચૈત્ર સુદ નવમીના દિવસે મહારાજે કૃપા કરી, કરુણા કરી, આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું. ભગવાન પૃથ્વી ઉપર અવતરે છે, એને આપણા જેવું જન્મ અને મરણ નથી, માતાના ઉદરમાં આવવું નથી, પણ એ કેવળ કૃપા છે. અખંડ

છેલ્લાના 31માં કહ્યું ને મહારાજ, ધામની મૂર્તિ ગુણાતીત છે એવી પૃથ્વી પર પધારેલી મૂર્તિ પણ ગુણાતીત, ત્રણ ગુણથી પર અખંડ છતાં મુરારી પોતાના ધામમાં પણ રહ્યા છે. અને એ જ ભગવાન કરુણાએ કરીને, કૃપાએ કરીને પોતાના ભક્તજનના મનોરથ પૂર્વા કાર્યાણીનું પાંચ, ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન શું? તો પોતાના એવા જે પ્રેમી ભક્ત એના લાડ કોડ પૂરા કરવા માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર અવતરે છે. અને પ્રથમનું જે 78મું વચનામૃત છે ને, એમાં મહારાજ વાત કરે છે. ભગવાન કહે છે કે અમે એવો સંકલ્પ કર્યો કે મૃત્યુલોકના જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. ભગવાને આ પૃથ્વી ઉપર આપણને મૃત્યુલોકમાં દેખાય એવો એમણે સંકલ્પ કર્યો, એટલે જે ભક્તો હતા ને એને ભગવાન દેખાયા. એવું કહેવાય છે કે વૈરાટ નારાયણે, બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 150 સ્તુતિ કરી. બ્રહ્માનું એક વર્ષ એટલે ખગોળ ભૂગોળનું વચનામૃત જે છે ને, એમાં લખ્યું છે કે બ્રહ્માજી એક પલક આ મટકું મારે ત્યારે આપણા 666 વર્ષ જાય. આપણા 664 વર્ષ બ્રહ્માના એક પલકારામાં જાય તો દિવસ દરમિયાનમાં કેટલા પલકારા મારતા હોય આપણે, મટકા મારીએ તો કેટલો એનો લાંબો દિવસ થાય. આટલો લાંબો દિવસ, એટલી લાંબી રાત, એના પછી મહિના, એનું વર્ષ. તો બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 150 પર ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન તમે પૃથ્વી ઉપર પધારો. એ ભગવાન એમની સ્તુતિ સાંભળી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ઘણી વાર કહેતા કે બ્રહ્માજીની સ્તુતિ સાંભળી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એ સદેહે તો 49 વર્ષ 1 માસ ને 11 દિવસ પૃથ્વી ઉપર રહ્યા. તો એમાં તો બ્રહ્માને તો ઝાંખી પણ નહીં થઈ હોય ને, કારણ કે એક મટકું મારે એમાં 664 વર્ષ જતા હોય તો 49 વર્ષના ટૂંકા સમયગાળામાં સમયને જો બ્રહ્માજીના સ્કેલમાં માપવામાં આવે તો એને કેટલો દર્શન થયા હોય. તો ભાગ્યશાળી તો આપણે સૌ કે ભગવાનના દર્શન આપણને થયા અને થાય છે. તો એ વખતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. પણ મહારાજે કહ્યું ને કે અમે સંકલ્પ કરો કે જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો. તો એ જે જે એમના સંકલ્પને પામ્યા એમને એ ભગવાનના દર્શન થયા. ભગવાન પૃથ્વી ઉપર હોય પરંતુ આ આંખથી ઓળખાતા પણ નથી, કારણ કે આપણી આંખો છે એ બધું નથી જોઈ શકતી. બધું જે જોઈ શકે છે બધું ઓળખી શકતી નથી, બધી ઓળખી શકે એને પામી શકતી પણ નથી. એને માટે પણ બીજી દ્રષ્ટિની, જ્ઞાન દ્રષ્ટિની, શાસ્ત્ર દ્રષ્ટિની પણ જરૂર પડે છે. એવી રીતે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે એને ઓળખવા માટે પણ આપણી જે આ ચર્મચક્ષુ છે એ પણ કામ આવતી નથી. એને માટે દિવ્ય ચસ્તુ દ્રષ્ટિ જોવે. તમે તમે અંતરની આંખે ઓળખી

સંતોનો સમાગમ કરે તો સંત એને ભગવાનને ઓળખવાની દ્રષ્ટિ આપે, તો એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ભગવાન ક્યારે ક્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય. કોઈ એવું કહે ને કે ભગવાન તો ત્રિયુગી છે, એટલે સતયુગ, દ્વાપર અને ત્રેતા ત્રણ જ યુગમાં પ્રગટ થાય, કલિમાં પ્રગટ ન થાય. તો પછી ભગવાન કળિયુગમાં આવ્યા ક્યાંથી? ઘણા બધા હજી પણ એવા છે કે જે લોકો ભગવાનને કળિયુગમાં અવતરવાની વાત માનતા નથી. ભગવાન કળિયુગમાં અવતરે જ નહીં, કારણ કે કલી એ કલહ અશાંતિનો યુગ છે અને એવા યુગમાં ભગવાન આવે નહીં. પણ શાસ્ત્રમાં એવા વચન છે કે ભગવાન છે ને આવા સમયમાં જ અવતરે છે.

વિપ્રધેનું અરુ સંત હિત ધરો મનુજ અવતાર, આ બધાને માટે ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરે છે. અને એ રીતે આ પ્રમાણે અધર્મનો ઉચ્છેદ કરી અને ધર્મનું સ્થાપન કરે છે. અને પોતાના પ્રેમી જે ભક્ત એના જે મનોરથ પૂરા કરે છે, એને લાડ લડાવે છે, એને પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે છે. તો એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા.

સંવત 1837 ચૈત્ર સુધી નવમીના દિવસે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આ પૃથ્વી ઉપર એમને અવતરણ કર્યું, મનુષ્ય તન ધારણ કર્યું. એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર કેટલું રહ્યા, હમણે આ જેઠ મહિનો ચાલે છે ને, જેઠ સુદ્ધ દસમના દિવસે મહારાજે અંતરધાન થયા, અદ્રશ્ય થયા, જતા નથી રહ્યા. જેમ સૂર્ય ઉગે ને ત્યારે આકાશની અંદર જે તારા હોય એ દેખાતા બંધ થઈ જાય છે, એવી રીતે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જે દેખાતા હતા એ સંત સ્વરૂપની અંદર અંતરધાન થયા. ત્યાં તો વસંત વેણ સાંભળું ને શ્રીજી વસે, સાચા સંત માય રે બોલી હરિ સામે રહ્યા. મહારાજ જયારે ગયા ને ત્યારની આ વાત છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સદેહે જયારે પોતાનું દર્શન આપવાનું બંધ કર્યું ત્યારે એક સેકન્ડ માટે, એક સમય માટે શોક વ્યાપી ગયો. પણ એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લીમતરુ નીચે જે લીલાઓ કરી હતી, જે જ્ઞાન આપ્યું હતું, જે સ્મૃતિ આપી હતી, જે બોધ આપ્યો હતો, પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન નિરૂપ્યું હતું ને, એનાથી પ્રતીતિ થઈ. ત્યાં તો વસંત વેણ સાંભળ્યા, શ્રીજી વસે સાચા સંત માય, આથી અદ્રશ્ય થઈને સંત દ્વારા પૃથ્વી પર પ્રગટ થયા. તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 1837 ચૈત્ર સુધી નવમીના પ્રગટ થયા. 11 વર્ષ સુધી છપૈયાને અયોધ્યામાં એમણે બાળ લીલાઓ કરી અને ત્યાર પછી એમણે ઘરનો ત્યાગ કર્યો. એને દિવ્ય વનવિચરણ, કલ્યાણકારી વનવિચરણની શરૂઆત કરી. એ પણ સંવત 1849 અષાઢ સુધી દસમીના દિવસે એમણે ઘરનો ત્યાગ કર્યો. 7 વર્ષ 1 માસ અને 11 દિવસ સુધી એમણે દિવ્ય કલ્યાણકારી વનવિચરણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનના એટલા લીલા ચરિત્રો ક્રિયાઓ છે, આપણે સૌ એમના આશ્રિત છીએ, આપણને ખ્યાલ છે. ફક્ત ટૂંકમાં કહીએ તો સામાન્ય રીતે ભગવાનના જે પૂર્વે અવતારો થઈ ગયા ને, મત્સ્ય કચ્છાદિક છે, રામ અને કૃષ્ણ, આ બધા જે ભગવાનના અવતારો થઈ ગયા ને, એમાં એ વખતે સમય, સંજોગ, સ્થિતિ કે જે ગણો તે નહોતું, એને કારણે એ કોઈ ભગવાનના એવા ચરિત્રો વિશેષ કરીને પ્રાપ્ત નથી. ભગવાન કૃષ્ણનો શ્રીમદ ભાગવત લીલાચરિત્રનો ગ્રંથ કહેવાય, 12 સ્કંદ છે એમાં, પણ એમાં ફક્ત 1/10 સ્કંદની અંદર જ ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રોની વાત આવે છે. બાકીના 11 સ્કંદની અંદર તો અન્ય ભક્તોના આખ્યાનો આવે છે. એટલે 10મ સ્કંદ 1 ભગવાન કૃષ્ણના લીલાચરિત્ર છે. ભગવાન રામચંદ્રજી તો પૃથ્વી ઉપર 10,000 વર્ષ રહ્યા, પણ એ ભગવાન રામચંદ્રજીના લીલાચરિત્રનું કોઈ જ ચરિત્ર પ્રાપ્ત નથી. ફક્ત 14 વર્ષની, 10,000 વર્ષમાંથી ફક્ત 14 વર્ષની લીલાઓનું જ વર્ણન આવે છે. મંથરાને કુબુદ્ધિ સુધીને એને દશરથની પાસે બે વરદાન માગ્યા, ત્યાંથી શરૂઆત થાય. તે ભગવાન રામચંદ્રજી રાવણનો નાશ કરીને પાછા લંકામાં પધારે ત્યાં સુધીનો, કેટલાકે કહ્યું ને 1 શ્લોકની અંદર આખી રામાયણની વાત કરી દીધી,

જણમ લો, આટલું રામાયણ છે. સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવીને કેવા ચરિત્રો, કેટલા ચરિત્રો કર્યા, કેવા પ્રસંગો, કેવી દિવ્ય લીલાઓ કરી. સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સંત આધારાનંદ સ્વામી, એમણે પોતે નોંધ્યું છે કે જે દિવસથી હું સંત થયો તે દિવસથી છેલ્લા શ્વાસ સુધી સ્વામિનારાયણ ભગવાનની સાથે ને સાથે નથી રહ્યો. અને કઈ એવું તો બને જ નહીં ને, સાથે ને સાથે રહેવાનું તો કેવી રીતે શક્ય બને. તેમ છતાં પણ હું જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહ્યો હોઉં, એમણે સ્વમુખે કહ્યા હોય કે એમની સાથે રહેલા સંતોએ સ્વમુખે કહેલા ચરિત્રોની મેં નોંધ કરી. એ વખતના જે પેપર કાગળ હતા પણ એમણે લખ્યું છે કે એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે તો 9 ફૂટ ઊંચાઈ એટલો ગ્રંથ થાય છે. એક પાના પર બીજું પાનું મૂકો, એના પર ત્રીજું પાનું મૂકો તો એની હાઈટ, એની ઊંચાઈ 9 ફૂટ થાય. આવો ગ્રંથ એ વખતની જે હસ્તલિખિત પ્રત મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને સારંગપુર 3 લાઇબ્રેરીમાં અત્યારે છે. કોઈ વાર આપણે ત્યાં જઈએ તો એ ગ્રંથના દર્શન કરવાય. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર, એને કહેવામાં આવ્યું હરિચરિત્રામૃત સાગર. હરિચરિત્રામૃત સાગર અત્યારે જે 2 ભાગ છે ને એના સંક્ષિપ્તકરણમાં કરેલા, પણ એ ચરિત્રનો ગ્રંથ, મૂળ ગ્રંથ આટલો મોટો છે. એક પાના ઉપર બીજું પાનું મૂકવામાં આવે, એનું ત્રીજું પાનું મૂકવામાં આવે તો એની હાઈટ 9 ફૂટ થાય છે. આટલા સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો છે. તો 11 વર્ષ સુધી છપૈયામાં જે એમણે લીલાઓ કરી ને, કેટલી લીલાઓ કરી હોય, આપણે તો 1 લાખ છપૈયા માત્રની લીલા હવે પૂરી થઈ ગઈ. આપણે એ ભગવાને 7 વર્ષ 1 માસ 11 દિવસ સુધી દિવ્ય કલ્યાણકારી વન વિચરણ કર્યું. સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી, સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય કલ્યાણકારી જે વન વિચરણ છે ને એની 1 મહિના સુધી કથા કરે છે. શ્રીહરિ વન વિચરણ એની 1 મહિના સુધી કથા કરે છે. તો એ પણ સમયના અભાવે આપણે પણ વન વિચરણને પણ કેટલું અને કેવી રીતે જોઈ શકીએ. તો ભગવાનના આટલા ને આવા અગાધ દિવ્ય ચરિત્રો છે. તો આ પ્રમાણે વન વિચરણ કરતા કરતા 7 વર્ષ 1 માસ 11 દિવસ જ્યારે પૂરા થાય છે ત્યારે એમનું જે વન વિચરણ છે ને એને લોજની અંદર અલ્પ વિરામ આપે છે.

લોજની વાવ ઉપર મહારાજે આવીને અલ્પ વિરામ કર્યો અને ત્યાં સદગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એ આશ્રમમાંથી એક સંત સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે આવે છે. વરણીના એને દર્શન થાય છે, એની વૃત્તિ એમાં ચોંટી જાય છે. રામાનંદ સ્વામીના જે શિષ્યો હતા ને, એ બધાએ એવું નક્કી કરેલું કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન માનવા નહીં. પણ વરણીના પ્રથમ દર્શને સુખાનંદ સ્વામીને એવી પ્રતીતિ થાય છે અને આગળનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. તો 1856 શ્રાવણ વદ છઠના દિવસે મહારાજ લોજની અંદર પોતાના દિવ્ય કલ્યાણકારી વિચરણને અલ્પ વિરામ આપે છે, ત્યાં સ્થિર થાય છે. અને આ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે પછીની જે લીલાઓ મહારાજે જે ત્યાં આગળ કરી, તો પછી રામાનંદ સ્વામીનો યોગ થાય છે, દીક્ષા આપે છે અને આ પ્રમાણે પછી તો ધર્મધુરાએ સોંપે છે. તો એ રીતે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે આ પ્રમાણે અહીંયા પૃથ્વી ઉપર આવીને અનંત પ્રકારની લીલાઓ કરી, અનંત પ્રકારના ચરિત્રો કર્યા અને પોતાના જે દિવ્ય ભક્તો હતા એને સુખ આપ્યું. એ ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિ કેવી, ભાગ્ય મોટા એહ ભૂમિના જીયા.

ભૂમિના મોટા ભાગ્ય જે ભૂમિમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં વિચરણ કર્યું, હર્યા ફર્યા હરિ આપ, તો એ સૌરાષ્ટ્ર હર્યા ફર્યા હરિ આપ,

મીરાબાઈએ એ ભૂમિની અંદર ગુજરાતની ભક્તિ ભીની કરેલી છે. નરસિંહ મહેતાએ જ્યાં કરતા લઈ અને હરિતલની ધૂન મચાવેલી છે. સાધુ સંતો સિદ્ધોની ભૂમિ કહેવામાં આવે છે. જ્યાં આગળ ગરવા ગિરનારની ઉપર સંતો ભગવતોએ ભગવાન માટેની આરાધના અને સાધના કરેલી છે. એવી જે સૌરાષ્ટ્રની ભૂમિ છે એ ભૂમિની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતાની દિવ્ય લીલાઓ વિસ્તરી છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, એમણે જો વનવિચરણ ચાલુ ને ચાલુ રાખ્યું હોત તો જેમ અન્ય પ્રાંતોમાં ફર્યા એવી રીતે ગુજરાતમાંથી પણ બહાર નીકળી ગયા હોત તો આપણે જે ગુજરાતીમાં ભગવાનના લીલા ચરિત્રને ગાઈ અને આનંદ માણીએ છીએ એવો ગાવાનો આપણને લાભો મળ્યો ન હોત. તો એ સૌરાષ્ટ્રની ભૂમિને ભગવાને પોતાની કર્મભૂમિ બનાવી એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. અને એ રામાનંદ સ્વામી વર્ષોથી કહેતા આવતા હતા, હું તો ડુગડુગીનો વગાડવા વાળો છું, ખરો ખેલનો ભજવનાર આવશે. અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ભૂમિમાં પધાર્યા અને એમણે અદ્ભુત આવી લીલાઓ કરી. આપણે આ ત્રણ દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનના જે લીલા ચરિત્રો ચાર દિવસ સાંભળવાના છીએ તેમાં એક ભક્તનું મુખ્ય મધ્યબિંદુ રાખી કેન્દ્રમાં રાખી અને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો કહેશું. આમ તો પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીની ઈચ્છા હતી કે સ્વામિનારાયણ ચરિતમ એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો ત્યાંથી તે મહારાજનો અંતર્ધાન લીલાનો દિવસ અહીંયા નજીક આવે છે, પરંતુ આ ત્રણ દિવસના ચાર દિવસના ટૂંકા ગાળાની અંદર આગળ જે આપણે વાત કરીએ બધા ચરિત્રોને ટૂંકમાં પણ સમાવી લેવા શક્ય ન લાગતા સવારે અને સાંજે ભક્તોનો સમુદાય પણ શું કહેવાય કથા રસ ન જળવાઈ રહે, કારણ કે સવારે જે બધાને આવવાની અનુકૂળતા ન હોય તો સાંજે અહીંયાથી આખ્યાન શરૂ કરીએ તો પણ કંઈ બહુ એટલી મજા આવે નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનના જ ચરિત્રો પરંતુ બે ભક્તોના આખ્યાન દ્વારા આપણે વિશેષ એ જ બધા ચરિત્રોને આટલા દિવસમાં સમાવવાનો પ્રયત્ન કરીશું. એમાં સાંજની સભામાં આપણે સ્વામિનારાયણ ભગવાનના મુખનું પાન સમા દાદા ખાચર, જે આપણા બધા ગ્રહસ્થ માટે અત્યંત આદર્શ ગણાય એનું એક અદ્ભુત આખ્યાન અને એ દ્વારા મહારાજના જે ચરિત્રો એ સાંભળીશું. અને સવારની કથામાં મુક્તાનંદ સ્વામી એના ચરિત્રો એના આખ્યાન દ્વારા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોને સાંભળીશું. તો સૌરાષ્ટ્રની ભૂમિમાં મહારાજે પોતે આવી રીતે પોતાની જે કર્મભૂમિ બનાવી એ ભૂમિની થોડીક આપણે વાત જાણીએ કે એ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર જ્યાં આગળ મહારાજ પોતાનું ઘર માનીને 29 વર્ષ 1 માસ અને 27 દિવસ સુધી રહ્યા, તો એ ગઢપુરની ભૂમિ કેવી છે? આખી સમગ્ર સૌરાષ્ટ્રની ભૂમિ જ પાવનકારી અને કલ્યાણકારી દિવ્ય છે, પણ એ ભૂમિમાં પણ આ જે ગઢપુરની જે ભૂમિ છે ને એક વિશિષ્ટ ભૂમિ છે. કેમ વિશિષ્ટ ભૂમિ છે? એવું કહેવાય છે કે ત્યાં આગળ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને માંડવ્ય ઋષિ ત્યાં આગળ વર્ષોથી તપ કરતા હતા. ગઢપુરથી થોડેક આગળ આ પ્રમાણે જે ફૂલઝર ઝરો કહેવાય છે ત્યાં આગળ પણ માંડવ્ય ઋષિનો આશ્રમ હતો અને એ બધી જગ્યામાં આ ઋષિ આવી રીતે તપ કરતા હતા. અને એ તપોભૂમિની અંદર જ્યારે તેઓશીએ આ પ્રમાણે બહુ જ તપ કર્યું ત્યારે એકવાર તપથી પ્રસન્ન થઈ અને આકાશવાણી દ્વારા એને એવો સંદેશો મળે છે કે આવતીકાલે ભગવાનના દર્શન થશે અને બીજો દિવસનો સૂર્યોદય થાય છે. ભગવાનના દર્શનની રાહ જુએ છે પણ એને મનમાં થાય છે કે હું આટલા સમયથી આવી રીતે અન્ન સન્નનો ત્યાગ કરી એકાસને બેસી ભગવાનની આરાધના કરી રહ્યો છું તો હવે મને ભગવાનના દર્શન થવાના છે, ભગવાનના દિવ્ય ચરણોનો મને સ્પર્શ થવાનો છે તો હું સ્નાન કરી લઉં. આજુબાજુમાં જોયું તો ક્યાંય પાણી નહોતું અને સ્નાન કરવાની ઈચ્છા થઈ. આટલા વર્ષ સુધી એણે તપ કર્યું છે ને તો એ તપની ફળશ્રુતિ રૂપે એમણે તરત જ આંખ બંધ કરી અને ગંગાજીનું અવતરણ કરવા માટે ગંગાજીને પ્રાર્થના કરી કે તમે નીચે અવતરો, મારે સ્નાન કરવું છે, પાણીની વ્યવસ્થા કરો. પરંતુ ગંગાજી કંઈ એવી રીતે આપણે બોલીએ ને તરત પૃથ્વી ઉપર અવતરે એવું તો ન બને, એને વાર લાગી અવતરતા અને આ પ્રમાણે ઋષિએ જે જગ્યાએ બેઠા હતા ને ત્યાં જ

પગે કરીને આમ પાટું મારી, તો એના તપના પ્રભાવે કરીને પાતાળમાંથી પાણીનો એક ઝરો ફૂટ્યો અને એ પાણી વહેવા લાગ્યું. ગુજરાતની અત્યારે જીવાદોરી સમી જે નર્મદા નદી છે ને, એ પણ જે જગ્યાએથી અત્યારે આવે છે કંટકેશ્વરજી, ત્યાં આગળ મૂળ સ્થાન નર્મદાનું જે ઉત્પત્તિ સ્થાન છે ને, ત્યાં આપણી ટચલી આંગળી જેટલી પાણીની સેર પૃથ્વીમાંથી આપોઆપ ભારે નીકળે છે. અને ત્યાં મોટું મંદિર અત્યારે કર્યું છે અને ઘણા બધા હજારો લાખો ભક્તો નર્મદાના જે ઉત્પત્તિ સ્થાનના દર્શન કરવા માટે ત્યાં જાય છે. એવી રીતે આ માંડવ્ય ઋષિ જે જગ્યાએ તપ કરતા પાતાળ આમ પાટું મારીને પાતાળમાંથી પાણીનો ઝરો વહેવાનો શરૂ થયો અને એમાં એમણે સ્નાન કર્યું, ભગવાનના દર્શન કર્યા. પરંતુ એ જે પાણી પછી વહેવાનું ચાલુ થયું ને, એ પછી બંધ થયું નહીં. એ પાણી પછી ચાલતું ને ચાલતું રહ્યું, એ પછી એની જે એક નદી બની ગઈ. પણ એ જે પાતાળમાંથી નીકળેલું પાણી છે ને, એ તો પછી વહેવા જ લાગ્યું, તો એને બંધ કરવું કેવી રીતે? અને એ તો ગાંડાની માફક ગમે ત્યાં નીકળ્યું, એ વખતે પછી નદી થઈને પછી ભગવાને દ્રષ્ટિ કરી એટલે પછી તો એ બંધ થયું. પણ એ વખતની જે નદી થઈ ને, એ નદીનું નામ પડ્યું ખેલો. ખેલા નદી જે આપણે કહીએ છીએ ને, એ આમ તો નદી કહેવાય એટલે સ્ત્રીલિંગ કહેવું જોઈએ, પણ એ ગાંડાની માફક પાણી વહેતું હતું એટલે એનું નામ ખેલો પડ્યું. અને એ ખેલા નદીમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું એટલે પછી એનું નામ ઉન્મત ગંગા પડ્યું. હરિલીલામૃતની અંદર આ ઉન્મત ગંગા આજે ઉત્પત્તિનો અદ્ભુત મહિમા લખેલો છે. અને હું મહાત્મા લખ્યું છે કે એના ઉપરથી કોઈ પશુ પક્ષી ઉડે ને, એનું પણ કલ્યાણ થાય, એનું પાણી પીવે, એનો સ્પર્શ કરે. એ નદીમાં નીર પાણી ન હોય અને એ જે રજકણ હોય ને, એ માથે ચડાવે ને, તો ગંગા સ્નાન જેટલું એમાં પુણ્ય થાય એવો અદ્ભુત ઉન્મત ગંગાનો મહિમા, એ સ્નાનનો મહિમા લખેલો છે. ઘેલા કાંઠે છે ગામ, એનું ગઢપુર નામ ધામ, જૂનું પ્રખ્યાત સદાશ્રીજી તમો. એ ઘેલા નદીને કાંઠે એક ગામ છે, એનું નામ ગઢપુર છે. એ ગઢપુર ગામની અંદર શ્રીજીએ જે લીલાઓ કરી, શ્રીજીએ જે દિવ્ય ભક્તોને સુખ આપ્યા, એની અદ્ભુત વાતો અત્યારે આપણે સાંભળીશું. એવું કહેવાય છે કે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી, એ આત્માનંદ સ્વામીને ચાર શિષ્યો હતા, મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. મુક્તાનંદ સ્વામી એટલે જે મુક્તાનંદ સ્વામીને આપણે આવતીકાલે સવારે વાત કરવાના છીએ એ નહીં, પણ આ આત્માનંદ સ્વામીના ચાર શિષ્યો એના નામ હતા. એકનું નામ મુક્તાનંદ, જુક્તાનંદ, રામાનંદ અને મેનનાથ. એ જે મેનનાથ હતા ને, એ મેનનાથની કૃપાથી, એમના આશીર્વાદથી દાદા ખાચરના જે પૂર્વજો, એમને આ પ્રમાણે આશીર્વાદ મળેલા. ઉન્નળ ખાચર અને રાણદેભાઈ, એમને આ મેનનાથના આશીર્વાદ મળેલા કે તમારા કુળ કુટુંબની અંદર એક ઉત્તમ ભક્ત થશે અને એ ભક્ત છે એ ભગવાનને તમારે ત્યાં ખેંચી લાવશે. અને એ પ્રમાણે મેનનાથના આ પ્રમાણે આશીર્વાદથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા ત્યારે એમની સાથે સમગ્ર ઐશ્વર્ય અને અક્ષર મુક્તો લઈને જ મહારાજ પધારેલા. આપણે સૌ સ્વામિનારાયણના આશ્રિત હોય, મહારાજનું પૃથ્વી ઉપર પધારવું, એમણે જે નાનું નિમિત્ત ગ્રહણ કર્યું એનાથી આપણે સૌ વિદિત છીએ, જાણીએ છીએ કે બદ્રિક આશ્રમને વિશે દુર્વાસાનો શાપ થયો અને એ સભાની અંદર જે બધા મુક્તો ભક્તો બેઠેલા એ બધાને પણ ભગવાનની સાથે આ પૃથ્વી ઉપર અવતરવાનું થયું, જન્મ ધારણ કરવાનું થયું. તો એવા જે મુક્તો હતા એ મુક્તો મહારાજની સાથે જ આ પૃથ્વી ઉપર પધાર્યા અને જુદા જુદા સ્વરૂપે અહીંયા આગળ મહારાજ પધાર્યા. કેટલાકની મહારાજે સ્વમુખે ઓળખાણ કરાવી, કેટલાકના પૂર્વજન્મની વાત પણ મહારાજે સ્વમુખે કહી કે આ તે પૂર્વે આ હતા. તો એવી રીતે આ જે કુટુંબની અંદર મેનનાથના આશીર્વાદથી આ પ્રમાણે એક મુક્તનો જન્મ થાય છે, એમનું નામ એભલ ખાચર. એભલ ખાચર માટે સ્વયં શ્રીજી મહારાજે એવું કહેલું છે કે તેઓ પરીક્ષિતનો અવતાર હતા. શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત રાજાની જે કથા આવે છે, એ પરીક્ષિતના અવતાર સમા એભલ ખાચર આ પ્રમાણે ગઢપુરની અંદર એમનો જન્મ થાય છે. એ એભલ બાપુને આ પ્રમાણે બે પત્નીઓ હતા, એકનું નામ સુરપ્રભા દેવી અને એકનું નામ સોમપ્રભા દેવી.
તો એમના જે પત્ની આ પ્રમાણે સુરપ્રભા દેવી હતા, એમના થકી એમને આ પ્રમાણે ચાર પુત્રીઓ થાય છે, જીવબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. અને સોમપ્રભા દેવી જે હતા એમના થકી એમને એક પુત્ર થાય છે જેનું નામ દાદા ખાચર. નાના હતા ત્યારે એને ઉત્તમ કુમાર, ઉત્તમ એવું એમનું નામ હતું, ઉત્તમ ખાચર, ઉત્તમ કુમાર. તો એ રીતે ભલ પરિવારની અંદર આ પ્રમાણે આવી રીતે ચાર દીકરી અને એક દીકરાનો જન્મ થાય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજની અંદર પધાર્યા ને ત્યારે 1856 શ્રાવણ વદ છઠના દિવસે મહારાજ પધાર્યા. અહીંયા આગળ દાદા ખાચરનો જે જન્મ થાય છે એ દાદા ખાચરનો જન્મ સંવત 1856 પોષ વદ છઠના દિવસે, 1856 સાલમાં જ પોષ વદ છઠના દિવસે થાય છે. એટલે કે શ્રીજી મહારાજ જ્યારે આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર પધારે છે એ સમયે દાદા ખાચરનો હજી જન્મ થયેલો છે. મહારાજે સૌરાષ્ટ્રની અંદર અલા ગુજરાતની અંદર પધાર્યા પછી રામાનંદ સ્વામીના સ્વધામ ગમન પછી આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર બધે વિચરણ શરૂ કરેલું છે. અને રામાનંદ સ્વામી જે જે વિસ્તારમાં જતા હતા, વિશેષ કરીને તો કચ્છ ભુજની અંદર એ વખતે સત્સંગ હતો અને સૌરાષ્ટ્રમાં પણ સત્સંગ હતો, તો એ બધા જ ગામોની અંદર સહજાનંદ સ્વામીનું આ પ્રમાણે દિવ્ય વિચરણ થતું હતું. શ્રીજી મહારાજ સૌરાષ્ટ્રની અંદર જે દિવ્ય વિચરણ કરતા હતા એની જે ગાથા, એનો જે પ્રભાવ પ્રતાપ સમગ્ર ગુજરાતની અંદર પણ સંભળાતો હતો. અને એ ગુજરાતની અંદર એવો પ્રભાવ પ્રતાપ સંભળાતો હતો તો એ વખતે સૌરાષ્ટ્રના બે ભક્તો માચા ખાચર અને પૂંજો ડોડિયો એ બંને ભગવાનને શોધવા માટે ઘરેથી નીકળે છે અને બંને એક જગ્યાએ ભેગા થાય છે. મને સમાચાર પૂછે કે તમે કઈ બાજુ જાઓ છો, પહેલાં એ કહ્યું કે તમે ક્યાં જાઓ છો, બંનેએ કહ્યું કે હું ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. એટલે કે હું પણ ભગવાનને શોધવા માટે નીકળ્યો છું. અક્ષરમૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીએ લખ્યું છે ને, પૂર્વે મુમુક્ષુ ભગવાનને ખોળતા હતા. આ વાત સાચી છે કે ભગવાનને શોધવા માટે, ભગવાનને મેળવવા માટે ઘર બારનો ત્યાગ કરીને ભક્તો નીકળતા હતા. તો પાણીમીના પૂંજો ડોડિયો અને કારિયાણીના માચા ખાચર બંને ભેગા થાય છે અને આ ચર્ચા કરે છે. પછી બંને કહે છે કે બે એક જ કામ માટે નીકળ્યા છીએ અને અહીંયા તો ભેગા થયા પણ બંને જે રીતે જુદા જુદા નીકળ્યા હતા ને એવી રીતે જુદા જુદા જ હજી નીકળીએ, કારણ કે બે જો સાથે નીકળીશું તો એના કરતાં જો જુદા હશું ને તો બેમાંથી એકને તો ભગવાનની ભાળ થાય અને જેને તને જો ભગવાન મળે તો તું મને ઓળખાણ કરાવજે, મને મળે તો હું તને ઓળખાણ કરાવીશ. આવો વિમર્શ કરી અને બંને જણા આ પ્રમાણે પાછા ભગવાનની શોધમાં નીકળ્યા. કારિયાણીના જે માચા ખાચર છે એને સૌરાષ્ટ્રની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને પ્રથમ દર્શને એને પ્રતીતિ થઈ કે આ ભગવાનનો અવતાર છે. ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે એને હાથ પગ નાક કાન આપણા જેવું જ હોય અને એવી રીતે એકલા આટુલા જ્યારે સૌરાષ્ટ્રમાં બેઠા હોય અને એવા દર્શને પ્રતીતિ થવી ને એ બહુ અઘરી છે. અત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણને જે દર્શન થાય છે અહીંયા ઘનશ્યામ મહારાજ સોનાના સિંહાસનમાં જે વિરાજમાન છે, જય જય જય ઘનશ્યામ તુમારી, એ વાત ન્યારી જુદી છે. પરંતુ સૌરાષ્ટ્રની અંદર નથી હજી સંપ્રદાયની એવી કોઈ સ્થાપના થઈ, નથી કોઈ મઠ મંદિર કે એવા હજારો લાખોની સંખ્યામાં આશ્રિત ભક્તો. એ સમયે શ્રીજી મહારાજ વનવિચરણ કરીને શુકલકડી એમનું જે શરીર છે એ કાયાની અંદર ભગવાનના દર્શન કરવા પ્રથમ દર્શને પ્રતીતિ લાવીને એ એમની કૃપાની જ વાત છે. બાકી ભગવાન પ્રગટ હોય ને ત્યારે મનુષ્ય ચરિત્ર, મનુષ્ય ભાવ આવે ને.

છે પાછળથી ગુણ ગાયે પ્રભુજી પ્રગટ રહે સંત માએ. પ્રગટ ભગવાન હોય ત્યારે એના ચરિત્રની અંદર પ્રતીતિ આવતી, એના સ્વરૂપમાં પ્રતીતિ આવતી નથી. વચ્ચે એક સ્વામીજીનો પ્રસંગ યાદ કરી લઈએ, કારણ કે એમનામાં પણ ભગવાન પ્રગટ છે. પ્રસંગ મુંબઈનો જ છે અને આખો પ્રસંગ આંખની સામે ઈદમ યાદ આવે છે. પ્રમુખ સ્વામીજી મહારાજ મુંબઈમાં વિરાજમાન હતા અને મુંબઈના જ એક સન્નિષ્ઠ જૂના હરિભક્ત નારાયણભાઈ પટેલ કુર્લાવાળા, એમના ઘરે એમનો એક પૌત્ર, એ પૌત્રને એવી ટેવ કે એનો જન્મ થયો ને થોડોક સમજનો થયો ને ત્યારથી પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક ફોટો, છબી, મૂર્તિ હંમેશા સાથે ને સાથે રાખી, હરતા ફરતા ખાતા પીતા જે આપણે કરવાની છે ને સાધના, એવી એક આ નાનો અબુદ્ધ બાળક એ જાણે કે અજાણે સ્વામીશ્રીની છબી સાથે રાખે અને આવી સાધના કરે. અને કોઈ પણ વ્યક્તિ એને બાપા બાપા કે, ઘણા બાળકોને એવી ટેવ હોય આંખમાં એટલે મોઢામાં આંગળી નાખે તો લે જ નહીં, આંગળી કઢાવો તો રૂમાલ રાખે, કંઈ એવી વસ્તુ પકડી રાખે. અહીંયા આ વિદેશની અંદર બધી બે ટેડી બેર રાખીને બધા સૂઈ જતા હોય છે, એવી રીતે આ બાળક સ્વામીશ્રીની એક મૂર્તિ સાથે ને સાથે જ રાખે અને આખો દિવસ બાપા બાપા બાપા બાપા બોલે. બાપા પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન છે અને મુલાકાતનો જે રીતે સમય નક્કી કર્યો હતો એ પ્રમાણે નારાયણભાઈ પોતાના પૌત્રને લઈ અને મંદિરે પધારે છે. સ્વામીશ્રીની રૂમમાં જાય છે અને સ્વામીશ્રી રૂમમાં આમ વિરાજમાન, સામે બાપા બેઠેલા છે સોફા ઉપર, બારણું ખોલ્યું, પેલો પૌત્ર સાથે છે, દાદા અને દીકરો બંને એમ પ્રવેશ કરે છે અને છોકરાએ રૂમની સુધી તો હોંશે હોંશે અમીને હારે ફોટો છે એમ લઈને પ્રવેશ કર્યો. જેવો બારણામાં પગ મૂક્યો ને, પાંચ હઠ કહેવાય છે, બાળ હઠ, સ્ત્રી હઠ, ઘોડા હઠ, જોગી હઠ અને રાજા હઠ, એ બાળકે ઉંબરામાં પગ મૂક્યો અને બ્રેક લાગી ગઈ બસ. એના દાદા આગળ હતા એને આમ આંગળી ખેંચીને, પણ બાળક જ્યારે બ્રેક મારે ને ગાડીની હેન્ડ બ્રેક ન છોડી હોય અને ગાડી જેવી રીતે સ્ટોપ થઈ જાય ને એવી રીતે પછી કાંઈ કરાય નહીં એને. એને કહ્યું ચાલ બાપા પાસે, હવે મુલાકાતના સમયમાં તો શું છે કે એનો વારો હોય એટલે બીજા કંઈક, ચાલો ભાઈ જલ્દી પેલું બાળક ખસે નહીં. દાદાએ કહ્યું ચાલ બાપાનું દર્શન કરવા, વધારે આમ પાછો પડતો જાય એટલે દાદાએ છે વધારે આગ્રહ કર્યો ને હાથ ખેંચ્યો ને તો બાળકનું શસ્ત્ર શું રોદ અને મરડવાનું શરૂ કર્યું. બાપા આ દ્રશ્ય જુએ છે, બાપાએ કહ્યું કે એને ત્યાં રહેવા દો. બાપા બહુ મનોવૈજ્ઞાનિક સાયકોલોજિસ્ટ છે ને, એની બધી સ્થિતિ પરિસ્થિતિ પામી જાય. સ્વામીશ્રી કહ્યું કે એને ત્યાં ઉભા રહેવા દો, તમે એના વતી આવીને દર્શન કરી જાઓ. એટલે નારાયણભાઈ આવ્યા અને સ્વામીશ્રી પાસે આવીને એને રજૂઆત કરી, બાપા આખો દિવસ, હજી એમની સાથે ફોટો મૂર્તિ હતી, આખો દિવસ તમારો ફોટો સાથે ને સાથે, હરતા ફરતા ખાતા પીતા, સૂતો હોય તોય પણ સાથે લઈને સૂવે છે અને અત્યારે કોણ જાણે કેમ અહીંયા હઠ પકડી નથી આવતો. બાપાએ આપણા બધાની જે સ્થિતિ પરિસ્થિતિ એની એક માર્મિક ટકોર કરતા કહ્યું કે બાપા કે પરોક્ષમાં બધાને પ્રતીતિ છે, એ ફોટાને ભલે ને સાથે રાખે પણ પ્રગટ હોય ત્યારે એને સાથે રાખવા એ સાધના છે, એ સ્વરૂપને ઓળખવું ને એ અઘરું છે. તો અહીંયા આગળ પણ આ માચા ખાચર સ્વામિનારાયણ ભગવાનને સૌરઠની અંદર એકાંકી એકલા બેઠેલા જુએ છે ને, એને પ્રથમ દર્શને પ્રતીતિ થાય છે, એને પ્રણામ કરે છે અને મહારાજના ચરણોમાં પોતાનું શીશ અર્પણ કરે છે કે મહારાજ અમારે ત્યાં તમે કારિયાણી પણ પધારો. મહારાજ એને જાણતા હતા કે આ ભક્તો સાચા ભાવથી જોડાયો છે, એને પ્રતીતિ આવી છે. મહારાજે કહ્યું કે હમણાં નહીં પણ જન્માષ્ટમીનો ઉત્સવ કરી અને ત્યાર પછી અમેરું એ બાજુ વિચરણ ગોઠવાશે અને અમે દિવાળી પછી તમારે ત્યાં આ પ્રમાણે આવીશું. એવી રીતે મહારાજે એમને વાત કરી. માચા ખાચર તો મહારાજે આવી રીતે એમને જ્યારે વાત કરીને તો એ જાણીને ખૂબ એમને આનંદ થાય છે કે હા મહારાજનું એને દર્શન થયું અને એ વધારે આનંદ લઈ અને પોતાના ઘર તરફ હવે જાય છે અને થાય છે કે મહારાજ મારે ત્યાં પધારશે, મારે ત્યાં ભગવાન પધારશે. અંતરમાં પ્રતીતિ આવી ગયો ને, એનો જે રણકાર એનો જે અવાજ છે ને નાભીમાંથી નીકળે, બાકી તો હોઠ બોલે હૈયું ના બોલે, પણ આજે એનું હૈયું નાચતું હતું ભગવાનના જે દર્શન થયા એને એને પ્રતીતિ થઈ અને પાછા ફરતા એના પરિવાર સગા સંબંધી ગઢડાની અંદર એભલ ખાચર છે એમને ત્યાં જઈ એભલ બાપુના દરબારમાં રાત રહે છે. અત્યાર સુધીમાં કેટલી વાર એભલ બાપુના ઘરે માચા ખાચર આવી ગયા છે, આજનું એનું આગમન અનેરું છે.
આજે જે અહીંયા આગળ આવ્યા છે ને, પણ એનો આનંદ સમાતો નથી. આજ આનંદ મારા ઉરમાં, એ નિષ્કુળાનંદ સ્વામી જે પ્રતીતિના પદ લખ્યા છે ને, એવો આનંદ આજે માચા ખાચરમાં છે. એને અંતરમ નાચી ઉઠેલું છે. એભલ પરિવાર માચા ખાચરને અત્યંત આવા આનંદિત જોઈ અને બધા ભેગા થાય છે એટલે કે બાપુ શું લાગ્યું, શું કંઈ પ્રાપ્તિ, તે કોઈને લોટરી લાગી અને કંઈ છાનો રે, એવી રીતે એને કંઈક આમ આખું એનો ભાવ જ જુદો જણાય છે. એટલે એભલ પરિવાર બધું એકત્રિત થાય છે અને એમને પૂછે છે કે બાપુ તમારા અંતરમાં આટલો અત્યો અનેરો આનંદ છે એનું કારણ શું. એ વખતે સ્વામિનારાયણ ભગવાનનું જે જીવનચરિત્ર છે એમાં હર્ષદભાઈએ લખ્યું છે કે પથ્થરને પીગળાવી દે ને એવી વાતો કરે છે, એના અંતરમાંથી એવી વાતો થાય કે શું એ સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણનું, એ શું સ્વરૂપ છે. હૈયાને હચમચાવી નાખે છે, આસુરી દેવી બની જાય છે, પંચવિષયના ભાવ જ્યાં નિર્મૂળ થાય છે, અંતરમાં શાંતિનો અનુભવ થાય છે, મનના સંકલ્પો શમી જાય છે, વાણીમાં દિવ્યતા છે, અલૌકિકતા છે, મૂર્તિ કામણગારી છે, મહામાનવ દેખાય છે. બીજા બધા તો માનવ હોય, આ મહામાનવ હજી એ કામણગારી મૂર્તિ, એનું હાથનું લટકું, હા કરનું લટકું, આંખનું મટકું, ચાખડીનો ચટકો મારા અંતરમાંથી વિસર્યો નથી. મારા દૈણે એક જ વાર દર્શન કર્યા છે અને એ પણ દિવ્ય સભાપતિ રાય, દિવ્ય સિંહાસન એવી રીતે નહીં, અમૃત મહોત્સવની અંદર પ્રમુખ સ્વામી મહારાજ માટે જે દિવ્ય ભવ્ય સિંહાસન બનાવ્યું હતું અને એવા જે દર્શન કર્યા ને તો એ ન વિસરે, પણ અહીંયા તો એવું તો કશું જ નથી. પણ ભગવાન તો ગમે ત્યાં બેઠા હોય, એકલા અટુલા હોય, પણ એ સ્વરૂપમાં સાચા અર્થમાં જ્યારે વૃત્તિ જોડાય છે અને એ સ્વરૂપ સમજાઈ જાય છે ને, પછી વિસાર્યો નવ વિસરે, નત નટ નટવર નંદન વેશ, એ પછી આંખમાંથી દૂર કરવો વિસારવો હોય તો એ વિસરે નહીં. માચા ખાચર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયાની એની પ્રતીતિની વાત એભલ પરિવારને કહે છે અને એભલ પરિવાર મહારાજના ચરિત્રોની અંદર, એમના વર્ણનની અંદર તરબતર થઈ જાય છે. એ સમયે માચા ખાચર કહે છે કે જેવી રીતે આ પ્રમાણે રૂકમણીનું કાંડું ભગવાન પૂર્ણ પુરુષોત્તમે પકડ્યું ને, એવી રીતે મારા કાંડાનો, મારા હાથનો સ્પર્શ સ્વામિનારાયણ ભગવાને કર્યો છે. એભલ પરિવાર એ સ્પર્શ કરે છે અને ધન્યતા અનુભવે છે. માચા ખાચર સુવા માટે જાય છે, એભલ પરિવાર પણ સુવા માટે જાય છે, પણ સુતા સુતા વિચારે છે કે શું એ ભગવાન ખરેખર ભગવાન પ્રગટ થયા છે અને ભગવાનમય બનીને આખી રાત એમની વીતે છે. ખરેખર જો એ ભગવાન પ્રગટ થયા હોય તો એમના અમને પણ દર્શન થાય અને એમને પણ એ દર્શનની તાલાવેલી લાગે છે. અને સવારે જ્યારે માચા ખાચર કાર્યાલય જવા માટે વિદાય લે છે ને, ત્યારે એભલ પરિવાર એ વિનંતી કરે છે કે જો તમારે ત્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારે ને તો અમને પણ એની જાણ કરજો, અમે પણ એ ભગવાનના દર્શન કરીને કૃતાર્થ થઈ જઈએ. સમય આવ્યો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણે જે રીતે કહ્યું હતું એ પ્રમાણે મહારાજનું આ પ્રમાણે કાર્યાણીમાં આગમન થાય છે. તે પૂર્વે શ્રીજી મહારાજ ગઢપુર પધારે છે. ગઢપુરમાં મહારાજ પધારે છે રહેવા માટે નહીં, કાર્યાણી જવા માટે. અત્યારે જે આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ને, એ મંદિરની પાછળ એક પીરનો તકિયો છે, મુસલમાનની દરગાહ છે. એટલે એ જ એ અક્ષર પુરુષોત્તમનું જે મંદિર છે એ ટેકરા ઉપર મહારાજ આ પ્રમાણે પધારે. આનંદાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સંત છે, મહારાજની સાથે છે. આનંદ સ્વામી ઘેલા નદીમાં સ્નાન કરવા જાય છે તે દરમિયાનમાં મહારાજ આ ટેકરા ઉપર જઈને આ પ્રમાણે અહીંયા આગળ બેઠા. અને એ વખતે મહારાજ જ્યારે ત્યાં બેઠા ને, ત્યારે ત્યાં કેટલાક બાળકો રમતા હતા. મહારાજે બાળકોની સામે આમ દ્રષ્ટિ કરી, બાળકોને સમાધિ થઈ અને સમાધિની અંદર ભગવાનના દિવ્ય ધામનું સુખ એમને આવવા લાગ્યું. અને બાળકો તો બધા મૃતપાય થઈને પડી ગયા. એ સમયે એક બાળક દોડતું દોડતું અહીંયાથી જતું રહ્યું. જતું રહ્યું, એણે ગામની અંદર જઈને વાત કરી કે કોઈ એક બાવો આવ્યો છે અને એને એક દ્રષ્ટિ કરી તો બધા બાળકો મરી ગયા. એ વખતે ગામ ધણી જીવા ખાચર, એભલ ખાચરના નાના ભાઈ જીવા ખાચર એ ગામધણી હતા. દરબાર તરીકે નાના ભાઈ હતા પણ કારભાર એ સંભાળતા. એણે એ વાત સાંભળી એટલે દોડતા દોડતા જરી ત્યાં આગળ આવ્યા અને આગળ આવીને એને જોયું તો ખરેખર ઘણા બધા બાળકો આ રીતે સમાધિ અવસ્થામાં હતા, પણ એને લાગ્યું કે મરી ગયા છે. એટલે એ પણ હાફળા ફાફળા થઈ ગયા. પણ જરા ગામધણી ને એને થોડીક ભગવાન કૃપાથી એવી સૂઝ આવી કે હું જો આ બાવાની કંઈ છેડતી કરીશ
તો મારી પણ આ દશા થશે, મારી સામે દ્રષ્ટિ કરી છે, હું પણ મરી જશે. એટલે છે ને કંઈ કરવાને બદલે નીતર દરબારો છે ને, થોડુંક વર્ણન આપણે આગળ સાંભળશું એ વખતે કેવા હતા. પણ એમણે કશું મહારાજને ન કરતા, કોઈ હથિયાર ન ઉગમતા, હુકમ ન કરતા, ચરણમાં પડીને વિનંતી કરી કે હું ગામધણી છું અને મારું ખોટું દેખાય એટલા માટે તમે આ બધા જે મરેલા બાળક છે ને એને ચમત્કારિક શક્તિથી પાછા જીવતા કરો, અને તમારે કંઈક ખાવું હોય, કંઈક જરૂરિયાત હોય તો હું ગામમાં જઈને લાવી આપું. મહારાજ જાણતા હતા કે આ કોઈ મરી નથી ગયા, દ્રષ્ટિ કરી બધા સજીવન થયા. અને એમને જે ભગવાનના દિવ્ય ધામ, અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એમની સામે છે, પણ એ જે ધામના રહેવાસી છે એ ધામની ઝાંખી આ નાના નાના અબુદ્ધ બાળકોને મહારાજે કરાવી, અને બાળકોના મુખેથી ભગવાનના દિવ્ય ધામનું વર્ણન જ્યારે સાંભળે છે ને તો જીવા ખાચરને પણ પ્રતીતિ આવે છે. અને એ કહે છે કે મહારાજ, મહારાજ એટલે કોઈ પણ સાધુ મહારાજોને જે મહારાજ કહે એમ, અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનને મહારાજ કહીએ છે, એ વખતે એવો ભાવ નહીં હોય કે મહારાજ તમે અહીંયા રોકાવ અને હું તમારા માટે કંઈક મીઠાઈ લઈ આવું. મહારાજ એનો ભાવ જાણીને આ અહીંયા જવે અમને વધારે રોકાવાનું છે, એટલે મહારાજ કહે છે કે જલ્દી આવજો, કારણ કે આનંદાનંદ સ્વામી જ્યાં સુધી નદીમાંથી સ્નાન કરીને આવે નહીં ત્યાં સુધી મહારાજને ત્યાં રોકાવાનું છે. તે દરમિયાનમાં ગામધણી જીવા ખાચર બજારમાંથી સુખડું પેંડા લઈ આવ્યા અને મહારાજે એમાંથી એક કણ મોઢામાં મૂકી એને પાવન કર્યા, બાકીની પ્રસાદી બાળકોને આપી દીધી અને મહારાજ ત્યાંથી જવાની તૈયારી કરે છે. જીવા ખાચર સામે જ જોઈ રહે છે અને કહે છે કે અહીંયા રોકાઈ જાઓ. મહારાજ કે હમણાં નહીં, પછી આવીશું. અને મહારાજ ત્યાંથી નીકળી અને કારિયાણી પધારશે. કારિયાણીની અંદર મહારાજ કારતક સુદ એકાદશીના દિવસે આ પ્રમાણે પધારે છે. 8 મહિના સુધી મહારાજ કારિયાણીની અંદર રહે છે. કારિયાણીની અંદર ઘણી બધી લીલાઓ છે અને કારિયાણીને રામકુંડ ને ભીમકુંડ ગળાવ્યા, વિષ્ણુ યાગ કર્યો, એ બધી વાત અત્યારે આપણે વિસ્તારથી નથી કરતા. પરંતુ એ કારિયાણીની અંદર મહારાજ જ્યારે વિરાજમાન હતા તે દરમિયાનમાં માચા ખાચરે જેમ પોતાના ઘરે લગ્નનો ઉત્સવ હોય એવી રીતે મંડપ બાંધ્યો છે, બધે આમંત્રણ આપ્યું છે, એમાંનું એક આમંત્રણ ગઢડિયાની અંદર એભલ પરિવારને પણ આપ્યું અને એને કહ્યું કે આવી રીતે તમે પણ દર્શન કરવા માટે આવતો. એમને એક સ્મૃતિ થઈ આવી કે માચા ખાચરે આવી એક વાત આપણને કરી હતી, એ ભગવાન જો આવ્યા હોય તો આપણે જે ત્રણ ગાડા જોડીને એભલ ખાચર, એમના બંને રાણી સુરપ્રભા દેવી, સોમપ્રભા દેવી, 4 દીકરીઓ જીવુબા લાડુબા, 5ઈબા નાનીબા અને ઉત્તમ કુમાર દાદા ખાચર અને એમનો બીજો બધો સાગરીતો પરિવાર સેવકોને લઈ અને કારિયાણીની અંદર પધારે છે. મહારાજ માચા ખાચરના દરબારમાં વિરાજમાન છે અને સભા પૂરી થઈ અને એ સમયે એમનું આગમન થાય છે. માચા ખાચર મહારાજની બાજુમાં રહી અને બધા જે પરિવારો આમંત્રિતો સગા સંબંધીને બોલાવ્યા છે એનો પરિચય કરાવી રહ્યા છે, એમાં એભલ પરિવાર મહારાજના દર્શને આવ્યો અને એમણે કહ્યું કે મહારાજ અહીંયા બાજુમાં ગઢપુર ગામ છે અને ત્યાંના ગામધણી એભલ બાપુ આપના દર્શને પરિવાર સહિત પધાર્યા છે. મહારાજે એમના સામે દ્રષ્ટિ કરી આશીર્વાદ આપ્યા. માચા ખાચરે ફરી ઓળખાણ કરે કે આ એમના બે પત્નીઓ છે, આ સુરપ્રભા દેવી, આ સોમપ્રભા દેવી. દીકરીઓની ઓળખાણ કરાવી જીવબા લાડુબા. મહારાજ આ પરિવારની સામે દિવ્ય દ્રષ્ટિથી, કરુણા દ્રષ્ટિથી એક નજરે જોઈ અને પોતાને દ્રષ્ટિ પ્રસાદી નામ પ્રસાદીભૂત કરી રહ્યા છે, એના ઉપર દિવ્ય આશીર્વાદ આપી રહ્યા છે. અને જ્યારે નાનો બાળક 4 વર્ષનો ઉત્તમ કુમાર આવ્યો અને એની વર કહે કે આ એભલ બાપુનો એકનો એક પાટવી કુંવર ઉત્તમ કુમાર છે, અને એવી જ્યારે એનો પરિચય કરાવ્યો ને ત્યારે મહારાજ નાના એ બાળકના માથા ઉપર હાથ મૂકીને કે મહારાજ કહે છે એ તો અમારો એ બાળક છે. અને એ સમયે શ્રીજી મહારાજ કહે છે અમે એને માટે જ અહીં આવ્યા છીએ અને અમે ત્યાં જ રહેવાના છીએ. માચા ખાચરને થોડી ફાળ પડે છે કે લાવ્યો હું, મહેનત હું કરી અને અહીંયા મંડપ બાંધ્યો છે. મહારાજ કહે છે અમે એને માટે આવ્યા છીએ ને અમે ત્યાં જ રહેવાના છીએ, તો કદાચ કાલે જ આ લોકોને આવ્યા બોલાવ્યા એ જ ખોટ થઈને આ તો 3 ગાડા લઈને પાછા આવ્યા છે. જેને પહેલાંથી બધી સંધિ થઈ ગઈ, નક્કી થઈ ગયું હોય કે હવે તમે કાલે આવો ને અમે જઈશું, કેવું થયું? મહારાજે માચા ખાચર ઉપર આમ દ્રષ્ટિ કરી કે હમણાં અત્યારે નહીં જઈએ પણ અમે ત્યાં જ રહેવાના છીએ. આ પ્રથમ પરિચય છે અને સમય આવે શ્રીજી મહારાજ ગઢપુરમાં પધારવાનું નક્કી થાય છે. કારિયાણીનો ઉત્સવ પૂરો કરીને જ્યાં જ્યાં મહારાજને બીજે જવાનું હતું એ બધું નક્કી કરી, વિચરણ પૂરું કરી અને હવે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારી રહ્યા છે. હમણે જ આ વર્ષે જ આપણે એક ઐતિહાસિક પ્રસંગ સાંભળ્યો, જાણ્યો કે શ્રીજી મહારાજને
ગઢડાની અંદર પધાર્યાને 200 વર્ષ પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાનના જન્મની જેમ દ્વિશતાબ્દી ઉત્સવ ઉજવાયો એવી રીતે મહારાજનું ગઢપુરમાં આગમન એને 200 વર્ષ પૂરા થયા. એ દિવસે ગઢપુરની અંદર અદ્ભુત એક લીલા પ્રસંગ બની ગયો. એભલ પરિવારે જે રીતે મહારાજ પધાર્યા અને એનું સ્વાગત સન્માન કર્યું હતું એવી જ રીતે સમગ્ર ગઢડા ગામને સ્વચ્છ કરેલું. શેરીઓ બધી વળાવી, શેરી વળાવી સજ્જ કરું ઘેરે આવો રે, શેરડીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો રે. એભલ પરિવારે જે એવું કર્યું હતું એવું જ 200 વર્ષ પછી પણ હમણે જ ગામધણી એભલ પરિવારના જ ભક્તજનોએ આવું કરેલું. બધા બધા ઘોડાઓ શણગારેલા અને એના ઉપર બધાને બેસીને મહારાજની મૂર્તિને આ પ્રમાણે ત્યાં ધામધૂમથી પધરાવે છે. તો શ્રીજી મહારાજનું ગઢપુરની અંદર હવે પધારવાનું છે. દાદા ખચરના આ કુટુંબીજનોને આનંદ સમાતો નથી. શેરી વળાવી સેજે કરું ઘેરે આવો રે. સમગ્ર ગઢપુર ગામ આ પ્રમાણે ધોઈને સ્વચ્છ કર્યું છે. શેરીઓની અંદર સાથિયા પૂર્યા છે. ઢોલ ત્રાસા નગારા વગેરે વગાડાવી અને વાજતે ગાજતે મહારાજને આ ગઢપુરની અંદર પધરાવે છે. મહારાજ પણ ગઢપુરની અંદર આવે છે ને એનો આખો આનંદ અને અનેરો જુદો છે. કારણ કે હવે તેઓ ત્યાં જ સ્થિર થઈને રહેવાના છે. એટલે આ પ્રમાણે મહારાજ પોતે ગઢપુરની અંદર પધારે છે. એભલ પરિવારે એમનું ભવ્ય સ્વાગત કર્યું. મહારાજ ત્યાં આગળ રહ્યા. થોડા દિવસ મહારાજ અહીંયા રહે છે, થોડા દિવસ જીવા ખાચરના દરબારમાં પણ રહે છે. એભલ બાપુ અને જીવા બાપુ આ બંને સગા ભાઈ છે. બંનેના ભાગની અંદર 6-6 ગામડાઓ આવેલા છે. આમ તો એ છે કહેવાય કે દાદા ખાચર દરબાર ગામધણી છે. બંનેને આ પ્રમાણે 13 ગામ હતા. જીવા ખાચર અને એભલ ખાચર બંને વચ્ચે 13 ગામ હતા. એમાં આ પ્રમાણે એભલ પરિવારને માંડવધાર, રળિયાણા, લાખણકા, જિંજાવદર, સુરકા, નાના તાજપર આ 6 ગામ અને ગઢડા બંને માટે અડધું અડધું. જીવા ખાચરના ભાગમાં અડતાળા, ઉગામેડી, શિયાનગર, ખોપાળા, માળોદ અને વનાળા આ 6 ગામ અને અડધું ગઢડું. આવી રીતે 13 ગામના આ બંને ધણી ગામડા ગામમાં નાના નાના ભલા હોય પણ આ રજવાડા કહેવાય. એમાં એભલ પરિવાર છે એ મહારાજના અનન્ય ભક્ત, મહારાજને વિશે વધારે ભાવના છે. પણ જીવા ખાચર છે ને એ વખતે મોટા ડેલીના ધણી કહેવાતા હતા, મોટા ડેલીવાળા કહેતા. કારભાર એમના હાથમાં થોડો વધારે હતો એટલે મહારાજને શરૂઆતના ઓલામાં ત્યાં પણ રાખે છે અને એભલ બાપુ એમને ત્યાં પણ રાખે છે. દાદા ખાચરના ચરિત્ર આપણે વધારે સાંભળવાના હોય, એભલ બાપુના બે પ્રસંગની ખાલી સ્મૃતિ કરી લઈએ કે મહારાજને આટલા માન પાનથી પોતાને ત્યાં પધરાવે છે, મહારાજને પોતાને ત્યાં રાખે છે. પ્રથમ દર્શને એમને પણ મહારાજને વિશે ભગવાનપણાની ભાવના થાય છે અને પોતાને ત્યાં રહેવા માટેનું આમંત્રણ આપે છે. તે છતાં પણ એભલ બાપુને હજી એમનો જે કુસંગ, એમના જે પૂર્વના સંસ્કારો એ બધું ગયું નથી. એટલે એક વાર એવું બને છે કે તેઓ શ્રી બીડની અંદર, ખેતરની અંદર આ પ્રમાણે ત્યાં શું કહેવાય બધા ભાયાતોની સાથે મહેફિલ કરી રહ્યા છે અને એ બધાએ પછી મહારાજને વિશે એવી વાત કરી કે આ તો ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો એક અજાણ્યો છોકરો, એને તમે તમારા ઘરની અંદર રાખો. અને એ પોતે કે ભગવાન છે પણ શું નિશાની કે ભગવાન છે, કોની ખાતરી છે કે ભગવાન છે, બધાને ભગવાન થવું તો ગમતું હોય છે. એવી કુસંગીની આ મહેફિલની અંદર ચર્ચાઓ ચાલી અને ચર્ચાના શબ્દો એમના કાને પડ્યા ને હજી એવું અંતર બરાબર રંગાયું નથી. મનડું રંગાયા વિના ભક્તિ નહીં ભાવે. ઉપરથી રંગાયા પણ અંતરમાં હજી પૂર્ણ પ્રતીતિ નથી આવી. એટલે એભલ બાપુ એકદમ ત્યાંથી મહેફિલમાંથી ઘરે આવે છે. એ વખતે બને છે એવું કે શ્રીજી મહારાજ છે ને જીવા ખાચરના દરબારમાં રહેતા હતા પણ આજે અહીંયા આગળ આવેલા છે દાદા ખાચરના દરબાર, એભલ પરિવારના દરબારની અંદર. અને બાપુને તો તમો ગુણ વ્યાપેલો છે અને ખુલ્લી તલવાર લઈને આવી અને દિલ્હીની અંદર દરબારગઢમાં પ્રવેશ કરે ત્યારે બે બાજુ બે રૂમો હોય છે જ્યાં બધા એના સાગરીતો ભાયા તો બધા બેઠા હોય, જેને હોકા મેડી કહેવાય. કોઈ મહેમાન આવે ને એને ત્યાં જ એટલી જેટલી સ્વાગતા કરવી હોય એ કરતા હોય. પણ આવી રીતે તમો ગુણની અંદર ખુલ્લી તલવાર લઈને ત્યાં આગળ અહીંયા આવ્યા અને ગમે તેવું બોલવા લાગ્યા અને કે ક્યાં છે સ્વામિનારાયણ, હું એનું માથું કાપી નાખું. એના સાગરીતોને થયું કે જે બાપુ મહારાજને આટલા ભાવથી અહીંયા બોલાવી લાવે છે એનું માથું ફેરવું લાગે છે, આવું શું બોલે છે. એટલે એક દરબાર એમાંથી દોડતા જઈને દરબારગઢની અંદર જીવબા લાડુબાને વાત કરે છે કે બાપુનું માથું ફેરવું છે
અને બાપુ તો આવી રીતે કંઈક અપશબ્દો ને ગમે તેવું બોલે છે. અને જીવબા લાડુબાને આગળ બાપુનો અનુભવ થયેલો છે કે જ્યારે એમને કંઈક આવો રજોગુણ તમોગુણ વ્યાપે ને ત્યારે તો એ શુંનું શું કરી નાખતા હોય છે. એટલે કે હવે શું કરવું, પણ ભગવાન છે સાથે, કંઈ વાંધો નહીં. અને બાપુ તો ધુઆ ફુઆ થતાં થતાં અત્યારે જે વાસુદેવ નારાયણનો ઓરડો છે ને, એ ઓરડાની અંદર એ વખતે જીવબા લાડુબાની સાથે મહારાજ ત્યાં આગળ હતા. અને બાપુ સીધા એ જ ઓરડામાં આવ્યા. હવે શું કરવું, પણ એ વાસુદેવ નારાયણના ઓરડાની લીલાઓની અંદર આ પ્રસંગ નોંધ્યો છે. અને એવું કહે છે કે જેવા એ ભલબાપુ અંદર આવ્યા ને, ખુલ્લી તલવાર છે હાથમાં, ક્યાં છે સ્વામિનારાયણ. અને જ્યારે તમોગુણ વ્યાપેલો હોય ને ત્યારે તો માણસને કાંઈ, બાપા ઘણી વાર વાત કરે છે કે જ્યારે ક્રોધ વ્યાપ્યો હોય ત્યારે સગા બે ભાઈ હોય તો કે તું મને ઓળખેશ, કારણ કે કોઈ કોઈને તું મને નથી ઓળખતો એમ તું કોઈને નથી ઓળખતો ને, કારણ કે અંદર આસુરી તત્વનો પ્રવેશ થયો છે. તો હેભલ બાપુએ જેવો અંદર પ્રવેશ કર્યો, મહારાજ તો ભગવાન છે ને, સમરથ શું ન કરે રે પ્રભુ પલમાં ચાહે શો કરે. ભગવાને સૂક્ષ્માતિ સૂક્ષ્મ રૂપ લઈ લીધું. ઉપનિષદની અંદર બ્રહ્મ માટે આવું કહેવાયું છે, અને બ્રહ્મ થકી પરબ્રહ્મ પર છે, તો જે બ્રહ્મ કરી શકે તો પરબ્રહ્મ તો કરી શકે. ભગવાન માટે એવું કહે છે, અણુરણ્યાન મહતો મહિયાન, ભગવાન મોટાથી અતિ મોટા છે અને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. ભગવાને અતિ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી લીધું. એભલ બાપુએ દરબાર એલા ઉત્તરાબાદાબારના ઓરડામાં, વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ અને મહારાજ માટે આમ તેમ શોધ તપાસ કરી. ઉપર નાટ એટલે કે આવા જે બિંબ હોય એના ઉપર જોયું કે ત્યાં ચડી ગયા હોય, તો બધે જોયું ક્યાંય ન મળ્યા. હજી પણ એ પ્રસાદીનો પટારો એ જ ઓરડામાં અત્યારે પણ છે. એ પટારો ખોલ્યો, એને થયું કે કદાચ આની અંદર પેસી ગયા હોય તો, અને એની અંદર જોઈને આમને આમ તલવારે કરી અને એની શોધ શરૂ કરી કે જો હોય તો માથું ઉડાવી દઉં. બધી જગ્યાએ જોઈએ છે પણ મહારાજ ક્યાંય મળતા નથી. વાસુદેવ નારાયણના ઓરડાની અંદર પ્રવેશ કરો ત્યારે, આજે પણ પ્રવેશ કરીએ ત્યારે જમણા આપણો જમણો હાથ જે બાજુ હોય ને એ બારસાખ, અને ત્યાં જે બારણું આમાં આડું આવી જાય એની નીચે એક આટલો નાનો ગોખલો છે. હમણાં જ અમે ત્યાં ગઢડા ગયા હતા, એ ગોખલો ફક્ત સવા ફૂટ આમ છે અને આમ એક ફૂટ જેટલો, આમ સવા ફૂટનો ને આમ એક ફૂટનો. એ ગોખલાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સૂક્ષ્મ રૂપ લઈને બેસી જાય છે. આમ બારણું ખુલ્લું છે એટલે ગોખલો લોક થઈ ગયો, બરાબર ને, દરવાજો એની આડો આવી ગયો. બાપુએ ચારેય તરફ જોયું પણ ભગવાન એને મળ્યા નહીં. આમે મેં હમણાં આગળ વાત કરી હતી ને કે આ ચક્ષુથી તો ભગવાન દેખાતા નથી, એ તો ભગવાન જેના ઉપર કૃપા કરે એને જ ભગવાન દેખાય. ભગવાન ત્યાં હતા, એ જ ઓરડામાં હતા, એ ભલ બાપુને દેખા નહીં. થોડી વાર પછી એનો તમોગુણ શાંત થયો, એ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને પછી પસ્તાવો કરે છે. આવા બે ત્રણ પ્રસંગો એભલ બાપુના જીવનની અંદર બને છે કે ભગવાનને લાવે છે, પધરાવે છે, પરંતુ તરત ને તરત એને પ્રતીતિ આવતી નથી. ભગવાનની પ્રતીતિ કોણ કરાવે, તો સંતો જ ભગવાનની ઓળખાણ કરાવે. છેલ્લો એક પ્રસંગ કહીને ત્યારની કથા આપણે પૂરી કરીએ. શ્રીજી મહારાજે જેતલપુરની અંદર યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપ્યું હોય તો એવી રીતે ઘોડસરના દરબાર ઝાલમસિંહ બાપુ, એમના જે માતુશ્રી હતા ને અંબાબાઈ, એમના માતુશ્રી હતા, એ બહુ ભક્ત હતા. તો ત્યાંની ગામની એક બાઈ અંબાબાઈ એ જેતલપુરના યજ્ઞમાં આવેલા છે અને જેતલપુરના યજ્ઞની અંદર મહારાજના એને દર્શન કર્યા ને એ મૂર્તિ એના અંતરમાં વસી ગઈ. એ બાઈ પાછી ઘોડસરની અંદર જઈ અને આ પ્રમાણે આની આજ વાત કરે તો ત્યાંના જે દરબાર ઝાલમસિંહ એના માતુશ્રી છે ને એણે કહ્યું કે મને એ ભગવાનના તું દર્શન કરાવ. ત્યારે એ બાઈ કહે છે કે આવતીકાલે જ સ્વામિનારાયણ ભગવાન અહીંયાથી વડતાલ જવાના છે અને નીકળવાના છે, પણ આપણા ગામમાં રોકાવાના નથી. એટલે આ તો ગામ ધણી છે ઝાલમસિંહ બાપુ, એટલે એણે, એટલે એની માતા જે છે એ રાજમાતા કહેવાય, એણે એના દીકરાને કહ્યું કે બેટા મારે ભગવાનના દર્શન કરવાના છે અને કહેવાય છે કે સ્વામિનારાયણ આવતીકાલે અહીંથી નીકળવાના છે, તો તું બે મિનિટ માટે પણ આપણા ઘરે એને બોલાવી લાવ. એટલે પછી જે રસ્તેથી વડતાલ જવાતું હોય એને તો ખબર હોય, એ રસ્તે જઈ અને આ પ્રમાણે ઝાલમસિંહ બાપુ ઊભા રહી જાય છે. એણે સ્વામિનારાયણ ભગવાનને કોઈ દિવસ જોયા નથી. મહારાજ અને બ્રહ્મચારી બંને ચાલતા ચાલતા વડતાલ જઈ રહ્યા છે, શરૂઆતના વર્ષો છે, ચાલતા જઈ રહ્યા છે. મહારાજ આગળ છે ને પાછળ બ્રહ્મચારી. ઝાલમસિંહ બાપુ આવી રીતે રસ્તામાં રાહ જોઈને ઊભા છે. મહારાજ ત્યાં આગળ પધાર્યા ને એટલે
જાલમસિંહ બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ મારા ઘરે તમે બે મિનિટ માટે પધારો. મારે જ જાણ્યું કે આને કંઈ સ્વામિનારાયણ બોલે છે, પણ કોણ સ્વામિનારાયણ કંઈ ખબર નથી, એ ઓળખતા નથી. એટલે મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ તો પાછળ ચાલ્યા આવે છે, અમે તો એના સેવક છીએ. એમ કરીને મહારાજ આગળ નીકળી ગયા. અને આને જોયું તો થોડી વાર પછી બ્રહ્મચારી આવે ને આવી મોટી જટા દાઢીને, મહારાજ કરતા બ્રહ્મચારીનું શરીર પણ થોડું સ્થૂળ મોટું હતું. અને એને લાગ્યું કે ખરેખર મહાત્મા તો આ જ છે. મહારાજનું શુકલકડી શરીર હતું એટલે બ્રહ્મચારી આવ્યા ને એટલે એને પગ પકડી લીધા અને પ્રણામ કર્યા. બ્રહ્મચારીને થયું કે આમાં કંઈક નક્કી મહારાજે આને ભરમાયો લાગે છે. અને એવા ભાવથી પ્રણામ કર્યા ને એવી રીતે બોલાવે કે મહારાજ અમારે ત્યાં પધારો, અમારું આંગણું પાવન કરો. એટલે બ્રહ્મચારી તો મહારાજની આવી બધી સાથે રહીને ક્રિયાથી પરિચિત છે. બ્રહ્મચારી પામી ગયા કે નક્કી કંઈક આમાં મહારાજનું જ કર્તવ્ય છે. એમણે કહ્યું કે ચાલો, મહારાજ તો વણ પૂછે આ જાલમસિંહ બાપુના ઘરે જઈને ઉભા રહે છે અને એની માતા મહારાજને જુએ છે ને, તો એને પ્રથમ દર્શને પ્રતીતિ થઈ જાય છે, એના અંતરમાં શાંતિ થઈ જાય. હવે વાત બને છે જાલમસિંહની. જાલમસિંહ બ્રહ્મચારીને લઈને આવ્યા અને કહ્યું કે માં માં સ્વામિનારાયણ આપણા ઘરે પધાર્યા, એના ઓવારણા લે. સ્વામિનારાયણ તો ક્યારનાય પધારી ગયા છે. બ્રહ્મચારી એ વખતે સમજણ પાડે છે કે સ્વામિનારાયણ તો આ છે, હું તો એનો સેવક છું. એટલે પછી જાલમસિંહ બાપુ બ્રહ્મચારીને છોડી અને મહારાજને પગે લાગે છે. અને એ વખતે પ્રશ્ન કરે છે કે સ્વામિનારાયણ, તમે સ્વામિનારાયણ ભગવાન છો તો તમે કેમ મને ઓળખાણ ન કરાવી, તમે કેમ ન કીધું કે હું સ્વામિનારાયણ છું? ત્યારે મહારાજ વાત કરે છે કે મારા સ્વરૂપની વાત હું કરું ને તો તમને પ્રતીતિ આવે નહીં, મારા સ્વરૂપની વાત તો મારા સંત અને શાસ્ત્ર કરશે. અને શાસ્ત્ર છે ને એ ભગવાનના લક્ષણ, સંતના લક્ષણ બતાવે, અને સંત છે ને એ ભગવાનની પ્રતીતિ કરાવે. એટલા માટે અહીંયા આગળ પણ એભલ બાપુને પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રસંગ છે, પણ સંતોનો સંગ નથી ને, એટલે હજી એને પ્રતીતિ આવી નથી. જો આંખે કરીને જુએ છે, એની સાથે રહે છે, પણ સંગથી એટલે પ્રસંગથી પ્રતીતિ ન આવે. પ્રતીતિ તો સંતથી આવે અને સંતના સંગથી. એટલા માટે કીધું સંતોનો સંગ કરો.

અરે સંત છે ને એ ભગવાનને ઓળખવાની દિવ્ય દ્રષ્ટિ આપે છે. ભગવાન પોતે કૃપા કરે, દિવ્યમ દદામિ મે દ્રષ્ટિ, ભગવાન પોતે પણ કૃપા કરે અને જો દિવ્ય દ્રષ્ટિ આપે તો ભગવાન ઓળખાય, અથવા તો સંતના સમાગમથી, સંતના સાનિધ્યથી ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે. તો એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં એભલ પરિવારની અંદર કેવી લીલાઓ કરે છે, પોતાનું સ્વરૂપ કેવી રીતે ઓળખાવે છે, એ પરિવાર પણ ભગવાનને કેવી રીતે ઓળખે છે એની અદ્ભુત ગાથા આવતીકાલે જોઈશું. દાદા ખાચરનું આખ્યાન, દાદા ખાચરનું જીવન સમગ્ર સત્સંગી માટે એક આદર્શ છે. એની નિષ્ઠા, દ્રઢતા, સમર્પણ, નિર્દોષ ભાવ, એક એક પ્રસંગ અદ્ભુત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને, મહારાજના સ્વમુખે આ તો વાત કહેલી છે કે સર્વોપરી ગુરુ આપણા સર્વોપરી એની ટેક, પેખો પંચ સંતો 500 ગુણાતીત તો એક. શ્રીજી મહારાજના સમકાલીન એમને દીક્ષિત 500 પરમહંસો હતા, એક એક અદ્ભુત હતા, પરંતુ એમાં જ્યારે ગુણાતીતની વાત આવે ને તો એ બરોબર કોઈ જ ન થઈ શકે. એવી રીતે ભક્તમાળાની અંદર બધા જ ભક્તોના ભાવ ભેગા કરે ને તો દાદા ખાચરને તોલ ન બને એવો અદ્ભુત દાદાનું જીવન છે. એટલે તો મહારાજે વચનામૃતના પાને પાને દાદા ખાચર, દાદા ખાચર લખાયું છે. અને કેટલાક પ્રસંગ તો એવા છે કે મહારાજે પોતા કરતાં પહેલું નામ એનું મૂક્યું છે. તો એ કુટુંબની અંદર એવી શું વિશેષતા હતી, મહારાજ વન વિચરણ દરમિયાન જ્યારે નીકળ્યા ને ત્યારે એવો દ્રઢ સંકલ્પ કરીને નીકળ્યા છે કે ગોદોહન માત્ર અમારે એક જગ્યાએ ન રહેવું. અને વન વિચરણ દરમિયાનમાં આપણે સૌ જાણીએ છીએ સત્તા સંપત્તિ સુંદરીનો ભારે ભારે યોગ થાય છે, અને કેટલાક તો ભક્તિભાવથી મહારાજને પોતાને ત્યાં રોકાવા માટે આમંત્રણ આપે છે. ભક્તિભાવ પણ મહારાજ જુએ છે. અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેણે નક્કી કર્યું હતું કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવવું, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાની બોલી ફેરવી નાખે છે. લોકની અંદર પણ એ વખતે એવું કહેવાતું, વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, શુરા બોલ્યા ના ફરે ફરે પશ્ચિમ ઉગે શુર. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે ને તો એ લોકની અંદર પણ કોઈ વ્યક્તિ બોલે ને તો પોતાના વચન પ્રમાણે ચાલે રે. અને એટલા માટે લખાયું હતું, રઘુકુલ રીતિ સદા ચલ્યાય, પ્રાણ જાય અરું વચન ન જાય, કે અમારું એકવાર બોલેલું વચન ક્યારે ફોક ન થાય. આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રોકાવું. એ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ ગઢપુરની અંદર રહે છે. ગઢડું મારું, હું ગઢડાનું, એ કેદી નહીં મટનારું, એવું તો આ કુટુંબની અંદર શું વિશેષતા હતી, શું સમર્પણ હતું, એ ગાથા આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી

यानी परम विजय योगी जी महाराज अनेक बार साधुता नो अर्थ करता के खंबू एज साधुता, खंबू एज साधुता। एने पर्याय शब्दों में कहिए तो सहन करवू। आपणी भारतीय संस्कृति ज कहे छे कि तमे सहन करो। श्री कृष्ण भगवाने गीतामां अर्जुनने कह्युं छे, हे अर्जुन, आ बधा द्वंद्वो छे, सुख दुख, हरक शोक, मान अपमान, आ बधुं छे, तेने तू सहन कर। ताम तितिशक्ष भारत, सहन करवाय। अने आपणा प्रेमपरा योगीजी महाराज, एमने तो आपने एक सूत्र आप्यु, ए एमना जीवन द्वारा एमने उपदेश आप्यो के सहन शक्ति ए जबरो गुण छे। सहन करवाथी पोताना हैयामां शांति भरे छे, आनंदना फुवारा छोटे छे, अने मोटा पुरुष जीवमांथी राजी थाय छे। आपणे कहीए के कोई मने बे ढोल मारी जाए अने सहन करवानी ताकत ना, सहन करवी नहीं, समर्थ तका जमणा करे एनी आ वात छे। दरेक मोटा पुरुषोए એમના જીવનમાં આ સહનશક્તિ કેળવી છે, અને એ સહન કરે છે તો એમાંથી આપણને ઘણું જાણવાનું મળે છે। અબ્રાહમ લિંકન પણ કહેતા કે મારા જીવનની અંદર મુશ્કેલીઓ આવે ને, અડચણ આવે કે આવું સુખ દુઃખ આવે, એ કહે છે હીરાને માણેક રમજો છું, પતંગ જેમ દોરી ખેંચે તેમ ઊંચી આવે છે, એ માણસ મુશ્કેલીઓમાં એ પોતે આગળ વધી શકે છે। ભગવાન સ્વામિનારાયણ પણ શ્રી હરિચરિત્રમાં સાગરની અંદર અનેક જગ્યાએ સહન કરવાના ઉપદેશો સંત ભક્તોને આપ્યા છે, જે આપણે પુસ્તકમાં જે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, તો એમાં ભગવાન સ્વામિનારાયણ શું કહે છે, હરિભક્ત દોષ વિના સહન કરે તેના પર હું પ્રસન્ન થાઉં છું। તો આપણે આ શિબિરમાં આવ્યા છે શા માટે આવ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને આપણે રાજી કરવા માટે આપ્યા છે, તો સહન કરે છે એની પર ભગવાન રાજી થાય છે। યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા હતા કે બે ભક્તો છે, એ કંઈ વાત વ્યક્તિમાં કે ચર્ચામાં એકબીજા ગરમ થઈ ગયા, ઉગ્ર થઈ ગયા, અને એક ભગતને ગુસ્સો આવી ગયો તો પેલાને ધોલ ઠપકારી દીધી, પેલો બિચારો પંપાડવા માંડ્યો, એટલે ભગવાન પોતે એકદમ ઊભા થયા। લક્ષ્મીજી કે શું છે, એકદમ આ તો હન્યપાત થઈ ગયો, એકદમ હું દોડ્યા કે મારા ભક્તને તમાચો માર્યો છે, તે મારે એની રક્ષા કરવા માટે જવું પડશે, પંપારવા માટે જવું પડશે। ત્યાં તો ભગવાન આમ થોડે દિન પાછા આવ્યા, ત્યાં લક્ષ્મી કેમ મોટા ઉપાડે ગયા હતા કેમ પાછા આવ્યા, કે ધોબીએ ધોબી થઈ ગયા, શું થયું, પેલા બે હમી ઠપકારી, એટલે મહારાજ કે મારી જરૂર ના પડી, ભગવાન કહે છે એમ। ભગવાન તો આપણને આ ઉપદેશ આપે છે એના જીવન દ્વારા, એટલે મહારાજ પોતે કહે છે સ્વામિનારાયણ ભગવાન કે જે સહન કરે એની પણ રાજી થઉં છું। કુંડરમાં શ્રીહરિ કહે, જેમાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેનામાં સામર્થ્ય અધિક માનવું, સહન કરે તેને પાયો અચળ છે। આપણે સત્સંગમાં સેવા કરે એનો પાયો અચળ છે, બરાબર છે, ગુણ ગ્રાહક બને એનો પાયો પણ અચળ છે,
પણ આ એક મહારાજ આપણને નવી જ વાત કરે છે કે સહન કરે છે એનો પાયો સત્સંગમાં અચળ થાય છે. તો કહેશો કે ભાઈ કેવી રીતે સહન કરવું, હવે આખી જિંદગી ખમવાનું? તો સહન કરે તો પાયો અચળ થાય ને. હરખા પટેલ આવ્યા હતા અને મૂળ અક્ષરમાંથી સદગુરુ ગુણાતીતાન સાહેબ પટેલ પગ ધોઈને આવો, જો આટલું સહન ન થયું તો એમને સત્સંગ મૂક્યો પણ પોતાનો સ્વભાવ ન મૂક્યો. જો આટલું ખમી ગયા હોત સ્વામી આમાં શું ખોટું કહ્યું, આ ગાડલું બગડે એટલે સ્વામી એ પગ ધોઈને આવવાનું કહ્યું. હવે આટલું પણ સહન, આજે ઘર ઘરમાં ઝઘડા કેમ થાય છે તમે જોશો કે બાપ દીકરા હોય એને ઝઘડો થાય છે, ભાઈઓ ભાઈઓમાં ઝઘડો થાય છે, સાસુ વહુમાં ઝઘડો થાય છે. સાથી સહન શક્તિનો એકદમ અભાવ છે, એક શબ્દ પણ આપણે સહન કરી શકતા નથી. તારે યોગી મહારાજ તમે જુઓ એના જીવમાં કેટલું બધું સહન કર્યું છે. સહન કરીને પછી આ વાત કરે છે, એમનું વાત નથી કરતા, સૂત્ર છે એ જીવન નથી ઘડતું પણ ઘડાયેલું જીવન છે ને એ સૂત્ર બનાવે છે. એમ યોગી મહારાજ આ સૂત્રમાં સહન શક્તિ એ જબરો ગુણ છે. પરમ પૂજ્ય યોગીજી મહારાજે એના જીવનમાં 17 વર્ષ વિજ્ઞાનના સ્વામીનો તિરસ્કાર માન અપમાન ગાળો સહન કરી છે, 100 વાર ગુંભા પાટું માર્યા છે. યોગી બાપા કે ગુંભા મારે હું ઊભો રહું, બાપા તમે ભાગી ના જાઓ કે ના, આપણે કોક મારે આપણે અમાત કરીએ, અમાત ઓમ કરીએ. યોગી બાપા કે કશું જ નહીં, આમ જ ઉભો રહો, અપટો અદબ પલાઠી ટટતા. કેમ કે આપણે ગુરુને રાજી કરવા છે, ગુરુના પગ ડાબીએ તો ગુરુ રાજી થાય, ગુરુને જમાડીએ પત્તર ધોઈને કે રાજી થાય, ગુરુની પથારી પકડીએ તો રાજી થાય, આ ગુરુ મારીને રાજી થાય, આપણે ગુરુ રાજી કરવા. યોગી બાપા કે આ રીતે વાત છે, સમજ્યા? 40 વર્ષ ધોકા ખાધાસ, તૈયાર ગાદી પર બેઠા છે બાપા કે 40 વર્ષ ધોકા ખાધાસ, સમજ્યા? આમ તો આ નથી તો પડે, કોઈ પણ વસ્તુ છે એ જોગી બાપા અમને સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય ને, સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ, એમ માનની મૂર્તિ પૂર્ણાનંદ સ્વામી એમ કહેતા, એમ સહન શક્તિની મૂર્તિમાન મૂર્તિ હોય યોગી મહારાજ સહન કર્યું, આખી જિંદગી સહન કર્યું છે દરેકનું. એકવાર પરમ પૂજ્ય યોગીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા, કડિયા શહેરીમાં વિજ્ઞાનદાસ સ્વામીની સેવામાં હતા. બાપા રોટલી વણતા હતા અને ગુરુ વિજ્ઞાનદાસ આવ્યા. જોગી શું કરો છો? સ્વામી રોટલી વણું છું. એમ તે ગુરુ વેલણ લઈ અને એ હાથમાં માર્યું, નહીં તો એ અનેક વાર વેલણ માર્યા છે પણ બાપા કે બોલવાનું જ નહીં, નો કમ્પ્લેન એટ ઓલ. બાપા કહીશું તો કે જે આપણે સારા માટે કરવું છે, આપણે સહન કરવું છે તો ગુરુ રાજી થાય. બાપા તમને આમ બધું બોલે, ગાળો બોલે, અફસર દર મૂર્ખો છું બુદ્ધો છું કંઈક ભાન નહીં તો ખોટું ના. બાપા કે આપણે આત્મા છીએ કે કડવા

જઈએ. બાપા કે ગુણાસ્વામી નહીં કહ્યું કે આવા સાધુ તો ખાહડાવ મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય, અને બીજામાં સુડા ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે. આ શબ્દો બે સહન કરવાના, તો એ સહન કર્યા છે બાપાએ. અમતા યોગીમાં નથી કહેતા, એમણે ઘણું ઘણું એના જીવનમાં સહન કરીને પછી આપણને આ વાત આપી. તો ગુરુ વેલન માર્યું તો બાપા બોલ્યા નહીં, પણ ગુરુને પાછો દુર્વાસા જેવા હતા, રુદ્રનો અવતાર, તે જોડે હણસી પડી હતી પેલી લોઢી ઉતારવાની, તે હણસી લીધી. ગુરુના હાથ કોમળ હતા વિજ્ઞાનદાસના, તે હણસી લઈ અને અહીં ચૂંટણો ભર્યો, અહીં આમ ફેરવી અને આમ ખેંચ્યો, માંસનો લોચો કાઢી નાખ્યો. યોગી મહારાજ આમ કહટા માંડ્યા. ગુરુ નિષ્ઠુર મૂકીને ચાલ્યા ગયા. તે વખતે હરગોવિંદાસ મહેતા હતા, એમણે કહ્યું બાપા તમને આ ગુરુ આવું વગર વાંકે, વાંક હોય ને કંઈક કહેતો તોય આપણે ખમતા નથી, આ તો વગર વાંકે આવું કર્યું તમને એમને તો ભાગી જઈએ. કે ના, ગુરુ આપણને વળે ને ટોકે ને તો આપણે આગળ વધાય. ગુરુ ખમે કે સારા માટે કે. પછી બાપા કહેતા કે ઈયર હોય ઈયર, એને ભમરી ઝાલી લાવે, પછી ભમરી ઈયરને ઝાલી લે અને ચટકા મારે. કેટલા ચટકા મારે કોઈને ખબર છે? કેટલા? 1000. બહુ કહ્યું, 32 કે 36 ચટકા મારે ભમરી એમ કે. હવે ઈયર કેવી હોય? આ કોમળી હોય આના જેવી હું મારી, આવી 32 ચટકા કેવી રીતે ખમે? પણ જો ખમે ને તો ભૂચર છે ને એમાંથી ગેચર થઈ જાય, આકાશમાં ઉડાવી નહીં જાય. તે બાપા કહેતા, યોગી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીનું પંક્તિ યાદ કરાવતા, શું કહેતા બાપા કે જેમ ભમરી

કોણ કેટલું સહન કર્યું યોગી બાપાએ. જો આ યોગી બાપાનું જીવન ચરિત્ર તમે વાંચો તો ઘરમાં સાસુ વહુના ઝઘડા આપોઆપ મટી જાય. કે મારા સાસુજી કે મારા બા સારા છે, હજુ હોણસી વડે મને છૂટ્યો ખણીને મારો લોચો કાઢ્યો નથી. આજે વાત વાતમાં છૂટાછેડા બને છે. સાથી, સહન શક્તિનો અભાવ. જુઓ, ઇતિહાસમાં મોટા પુરુષ સહન કર્યું છે, કૃષ્ણ ભગવાને સહન કર્યું છે, રામચંદ્ર ભગવાને સહન કર્યું છે, સીતાજીએ સહન કર્યું છે. જ્યારે રાવણનો નાશ થયો અને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન પોતે અયોધ્યામાં પુનઃ પધાર્યા અને પબ્લિક તો ભેગી થઈ ગઈ, આખું અયોધ્યા નગર ભેગું થઈ ગયું કે હો રામ ને લક્ષ્મણ અને સીતાજી પધાર્યા. પણ ભગવાન

દેખતા પોતે અગ્નિમાં પ્રવેશ કરે છે કે જો મને રાવણને ત્યાં હું રહી હોઉં પણ મને રામચંદ્ર ભગવાનનો બીજો સંકલ્પ થયો હોય, કેવી રીતે મન કર્મ અને વચને દેહથી પણ જો થયો હોય તો અગ્નિ મને ભરખી જાય, જો ન થયો હોય તો અગ્નિ એકદમ શાંત થઈ જાઓ. બધાને દેવતા અગ્નિ શાંત થઈ ગયું અને પછી રામચંદ્ર ભગવાન સીતાને અયોધ્યામાં પ્રવેશ આપે છે એ બધા આપણે જાણીએ છીએ. પણ ભગવાન તો પછી રામ રાજ સ્થપાયું અને ભગવાન રામચંદ્ર રાજા બન્યા. તે પોતે તપાસ કરવા નીકળ્યા કે હા ભાઈ ગામમાં બધું કેમનું છે. રાત્રે સીઆઈડી તરીકે તે ધોબી ધોબણ બે બાસતો હતો, આ ઝઘડો થવાનો જ. ધોબી આખા બોલો છે, હમણાં ત્યાગલો સાંઈ કહ્યું ને લવ્યો દરજી, એના બૈરાને ધમકાવ્યું અને એ કુવામ પડ્યો. સહનશક્તિ નથી, જો સહનશક્તિ હોત તો શું આવે, આપણા પતિદેવ છે કહી ગયા કશો આવતો નહીં, અને કહ્યું કે હું હોજે બનાવી મારી ભૂલ થઈ ગઈ. પણ એ સહન બે લોઢો ગરમ થઈ ગયો, પ્રેશર કુકર ફાટે એટલે ખલાસ, નુકસાન જ છે એમાં, સમજ્યા. તે ધોબીને ધોમ વાંચતો હતો, તે ધોબી બોલ્યો કે હેણ ઘરની બહાર નાખ્યા, આ ઘરમાં તારો ટોટ્યો નહીં, એ તો પેલો દશરથનો રામ છે ને એ રાવણના ઘરમાં ગયેલી સીતા રાખ, હું ના રાખું નેકાર મારા ઘરની બહાર, મારા ઘરમાં તારો ટોટ્યો ના જોઈએ. લ્યો અને આ ભગવાને કોનો કોણ વાપર્યું, એલ્યા રામચંદ્ર ભગવાન સીઆઈડી તરીકે નીકળેલા ને કોને કોણ વાપર્યું, મારું આટલું પણ કલંક આવ્યું, લોકાપવાદ લોક અપવાદ લોકાપવાદ આવ્યો એટલે ભગવાને હાંભળી લીધું. તો પછી ભગવાન પોતાના મહેલમાં ગયા, પડી ગયા ને હવનમાં તરત લક્ષ્મણજીને બોલાયા. એટલે લક્ષ્મણજીને એમ મનમાં કહી, મોટા ભાઈ ફરમાન કરશે પારવાનો હોય તો આજ્ઞાંકિત સેવક હતા, એટલે કે તમારી ભાભી અને અમારા ઘરવાળા સીતાજી જાઓ વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂક્યા હો, આ વાત કરી. લક્ષ્મણજી દિલગર થઈ ગયા, પણ આ આજ્ઞા થઈ ઉપરથી ઓર્ડર આવે એટલે શું કરવું, જેમ મધ્યસ્થ કાર્યક્રમ ઓર્ડર આવે ને એમાં ઉપરથી ઓર્ડર આવ્યો, આ કરવું શું. એટલે લક્ષ્મણજીએ રથ જોડ્યો અને રથ લાવ્યા સીતા માતાને હેણો. સીતાજીના મનમાં કે આજે રવિવાર છે, મારા દિયરજી લક્ષ્મણ વીરા ચોપાટી પર લઈ જશે અને આઈસ્ક્રીમ ખાઈશું, હે સ્વીટ કોર્ન ખાઈશું કંઈક, હે ઉબાળ્યું ખાઈશું કંઈક, સુરતી પોંક ખાઈશું, રવિવાર છે ને ચાલો. તૈયાર થઈ ગયા, રથમાં બેઠો સીતાજી, લક્ષ્મણ વીરાએ રથ હાંક્યો. ત્યાં લગીને વાત નથી કહેતા, ઋષિનો આશ્રમ આવ્યો એટલે એના મકા રિસોર્ટ હશે કંઈ, ખરશું કરશું રિસોર્ટ, એ સ્વિમિંગ પુલ છે, બાથ હશે, નાસ્તા બાસ્તા. અને ઉતર્યા અને તરત પછી પેલું ફરમાન જાહેર કર્યું લક્ષ્મણજીએ કે મોટા ભાઈની આજ્ઞા છે આપના પતિદેવની અને મોટા મારા ભાઈની કે હવે તમારે મારી સાથે પાછું આવવાનું નથી, તમારે શું કરવાનું છે, અહીં વાલ્મીકિ ઋષિના આશ્રમમાં બેસવાનું છે. તો સીતાજી આ ફરમાન કર્યું તો સીતાજી આમ દિલગીર થઈ ગયો અને લક્ષ્મણજી ચોધાર આંસુએ રડી પડ્યા. લક્ષ્મણજીને રડતા જોઈને સીતાને રડવું આવ્યું, એટલે પછી આશ્વાસન આપે લક્ષ્મણજી, તારે ભારતના સન્નારી કહો, આ સીતા માતા કહો, કેવા શબ્દો બોલે છે. કે લક્ષ્મણજી છેલ્લાનું 11મું વતનામત ઘેર જઈને નિરોતે વાંચજો, ચા પીતા ચા પી, કોફી પીએ કોફી પી, અને ચા કોફી ના પીતા ઉકાળો પી, શાંતિથી વાંચજો પંખો ઉપર ચાલુ કરી. તો શું કહે છે આ સીતાજી કે લક્ષ્મણજી તમે સહેજે દીર્ઘી ન થશો, રઘુનાથજી અતિ કૃપારૂ છે. કેવા છે આજના બહેર, તમારા ડોરા ફૂટી ગયા હતા બધાને દેખતા, હું મેં અગ્નિ પરીક્ષા આપી છે કે મારો ધોબો કે તમારા કોણ કાચા છે, તમારા ડોરા ફૂટી ગયા છે, હું શું તો સ્વરૂપ છું. સીતાજી નો નો કિંગ ડસ નો રોંગ. શું કહે છે સીતા, આર્ય સન્યારી શું આપણી ભારતની સંસ્કૃતિ છે, શું કહે છે સીતા માતા,
કે રઘુનાથજી અતિ કૃપા

સારું છે તે લોકાપાસ સારું મને વનમાં મૂકી અને પોતે હતા રામચંદ્ર દુઃખી થતા છે. મારે તમે લક્ષ્મણ વીરા કહેજો સીતાને તો કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. સુખેથી વાલ્મીકી ઋષિના આશ્રમમાં બેસી અને તમારું ભજન કરશે. વિચાર કરો, અત્યારે તો છૂટા છેડા શું કોર્ટમાં ઉભો રાખીને લે અને આજીવિકા પણ લે. એક જણા લીધા 11 લાખ રૂપિયા લીધા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પાછું બીજો વિઘ્ન આવ્યું, બીજો જયારે પછી રાષ્ટ્રીય યજ્ઞ, અરે પેલો અશ્વમેધ યજ્ઞ થાય છે, સજોડે બેવાનું, સજોડે જોડા હાઈ જ નહીં, સ્ત્રી પુરુષ ભેગું બેવાનું, ધર્મપતિને લઈને બેવાનું યજ્ઞમાં, તો જ ફળ મળે. તો હવે સીતાજીને બોલાયા, તારે પેલા લવને કુશ બે લઈને આવ્યા. તે કહેતા મોબાઈલ એવું કંઈ હતું નહીં. તો કે હારો લવનો જન્મ તો આ કુશ ચોથી લાવી બીજો, પણ એમ એવું બનેલું કે ઋષિ આંખે અપંગ હતા અને લવને આમ ઝૂલાવતા હતા અને આ છોકરો તો બોટલો પીધેલ નહીં, હમી છાતી દેલો, કૂદીને બહાર પડેલો અને ઋષિ આમ મારે સારું ખોલ્યું ખાલી લાગે, હા હા એમાં પેલી આવશે ને મને શાપ દેશે, ટેટોળીને બચાવી જાય, કલ્પના કરશે, હાય હાય શું કરીશ. એ પેલો ડર પડ્યો, ડાભ કુશ સંસ્કૃત લઈને આમ કંઈ મૂક્યો, છોકરો થઈ ગયો. એટલે સીતાજી કે આ બે ચોથી આવ્યા. પછી સીતાજી કહે છે પૃથ્વી માતાને પ્રાર્થના કરે છે, જો આ બીજું કલંક આવ્યું, નિષ્કલંક હતા છતાં, કે હવે હું તારું ફરજન છું, હવે મારે જગ્યા આપું તો હું સમય જવું. હવે મારો છેલ્લો જન્મ છે, પણ કદાચ રામચંદ્ર ભગવાન ઈચ્છા થાય જન્મ હોય તો જન્મ જન્મ મારા પતિ કોણ થાય? રામચંદ્ર ભગવાન. કંઈ ધરતી અત્યારે હોય તો બાઈ શું કે આ કાર મૂકો, હાથ ધોવો, મારે હોમે ના થાય. બોલો સ્વામિનારાયણ ભગવાન. અને કોર્ટમાં ઊભી રાખીને પૈસા લે, કારણ કે આ સહનશક્તિનો અભાવ છે. માટે આ સહનશક્તિ રાખવાની છે. યોગી મહારાજ એટલા હારું તો કીર્તન બોલતા કે જુઓ બસ કૃષ્ણ ભગવાનને કેટલા દુઃખ આવ્યા છે. પણ આપણે ટૂંકમાં, કારણ કે સમય ઘડિયાળ ઊભું નથી રહેતું, કોંટા ઝાલી રાખે તો ખરું છે. તો કૃષ્ણ ભગવાન આ લોકમાં આવ્યા, કેટલું બધું દુઃખ આવ્યું છે. તે મહારાજે મુક્તાન સ્વામીને વાત કરી અને જાગા સ્વામીએ ને ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે જુઓ વસુદેવ દેવકી બંદરયા, જુઓ વસુ

ગુણાતીતાન સ્વામી કહે છે, સંસારમાં સુખ એવું જણાય છે પણ સુખ નથી. જણાવવું એ વસ્તુ જુદી છે અને હોવું એ વસ્તુ જુદી છે. આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આપણને એમ લાગે બે પાટા ભેગા થાય છે બામાં, પણ જો બે પાટા ભેગા થાય તો આપણે ઘર ભેગા થઈએ નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. જણાય છે થતા નથી. આપણે ડોલ હોય, ડોલમાં આપણે આમ લાકડી બોરીએ તો લાકડી વાંકી જણાય છે, વાંકી નથી પણ જણાય છે. એમ સંસારમાં સુખ છે જ નહીં. પછી સુખ ક્યાંથી મળે? તમે વિચાર કરો, આ સંસાર અસાર છે, એમાં સુખ ક્યાંય છે નહીં. કે સદગુરુ

દેલોર જ્યાં જોવા ત્યાં દુઃખ ની થાય વાત જોરે લોર સતસંગ વિના રે સુખ ક્યાંય નથી રેલો. એટલે તુલસીદાસ મહાત્મા કહે સુરપુર નરપુર નાગપુર એ તીન મેં સુખ નહીં, કાં સુખ હરી કે ચરણ મેં, કાં સંતન કે ભાઈ. એટલે શ્રીજી મહારાજ અનેક વાર પરમહંસો કહે, હે પરમહંસો શાંતિ તો એક નારાયણના ચરણાવિંદમાં છે, મારે સહન કરવું જ પડે. સહન કરવાથી આપણને સુખ શાંતિ ખૂબ મળે છે. જુઓ ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ્યા, એમને કેટલા બધા દુઃખ આપ્યા છે અજ્ઞાની માણસો, એ જોયું તો આપણને કઈ દુઃખ લાગે. બાપા કહે છે આપણા કરતા ઉતરતાનું જોવું, આપણે ચઢિયાતાનું જોઈએ છીએ. અત્યારે સુરતની અંદર, વડોદરામાં, મુંબઈમાં લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, લાખો માણસ ફૂટપાથ પર સુઈ જાય છે, બીજા ઊંઘાઈ જાય છે. એના કરતા ભગવાને મને 10x10 ની ઓડી આપી છે, ભગવાને મને સુખ્યો કર્યો છે. લો આમ જો આમ જોતો નથી ભગવાને આપણે સુખ સમજણ કરશો સુખ થશે, આમ ચાઈ મળશો તો તારું બંધ અને આમ કરશો ઉઘરી જશે બસ. એક ભાઈ છે અકર્મીના પડિયા કોણા હારા, એટલો બધો ગરીબ કે પગમાં ચંપલ કે સ્લીપર લાઈન પહેરવાની એની તાકાત નહોતી. 5-6 રૂપિયાનું ચંપલ ખદે હોંગવારીમાં, તો પછી ખાઈશું તો બીજા એમ થાય હો શું મારા કર્મની કઠણાઈ, ચંપલ સ્લીપર બૂટ પહેરવા નથી મળતા. એક દિવસ બરોબર આનંદમાં હશે અને રવિવારનો દિવસ હશે, વડોદરા સ્ટેશન પર ગયો અને એને જોયું કે હો ખૂબ આનંદ, રજોગુણ તમામની પર હશે, તે વખતે સત્વગુણ વર્તો છે. એક મર્સિડીઝ ગાડી આવી, એના મને આ શેરે કેવા બૂટ પહેર્યા છે અને કેવા મોજા પહેર્યા છે. મર્સિડીઝ ગાડી ઊભી રાખી ડ્રાઈવરે, પછી ડ્રાઈવર ઉતર્યો અને બહેનું ઉઘાડ્યું તો જોયું, પેલો આમ જુએ શેઠે કેવા બૂટ પહેર્યા છે, કેવા મોજા. પછી એને 2 ઇંચથી પગ જ નતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, પેલાને ચપકારો થઈ ગયો કે કોક દાર સ્વામિનારાયણ બાપા દયા કરશે, પ્રમુખને દયા કરશે, લ્યા હું કઈક ચંપલ બૂટ સ્લીપર લાવી, પણ આ ક્યાં પહેર છે લ્યો, હું એના કરતા બહુ સુખ્યો છું. એમ આપણને બાપાએ ઘણું ઘણું આપ્યું છે બાપાએ, હવે આપણે પેલા સામે જોઈએ છીએ. ઘણી વાર પૈસા મારણ લે, હમણાં આવશે સુખી માણસનું પહેરણ, બહુધા ધોલ મારી મળું રાતું રાખતા હોય. આપણા વિવેકસાગર સ્વામી કહે છે ક્યાંથી ખોદી રહે તો એ જાણે કે મગરના ચોમડાના બૂટ બહુ સારા હોય, મગરનું ચોમડાના બૂટ. એ પહેરી કોક આવ્યો મારો બેટો અને પાછો મર્સિડીઝમાં ઉતરે અને સફારી શૂટ પહેર્યું હોય, મારો બેટો ખરેખરો સુખ્યો છે. હા પણ એ બૂટની અંદર પેલી ખીલી રાખતી હોય ને આમ, એ કોણ જાણે લ્યા, કોણ જાણે, એ જ જાણે. કેમ મજા છે, કઈ નહીં, ઢોલમાં મળું રાતું રાખે છે. મારે સુખ ભગવાન પાસે છે, ભગવાન સ્વામિનારાયણ પોતે આણંદ પાસે સામરખા ગામ છે તેમાં બિરાજમાન હતા. અને આણંદના હરિભક્તો મહારાજને કહે છે મહારાજ અમારે ગોમ પધારો. મહારાજ કહે છે હમણાં નહીં આવું, નો ટાઈમ. ઓ બાપા બહુ દયા કરો, કારણ બાપા ગોમ નજીક છે, આમ ઢેખરો મારે પોકે એવું છે, મારે પધારો મારા બાપા, મારા પ્રભુ તમે પધારો. મારા સમજાવે પણ હરિભક્તો આગ્રહ નહીં, દુરાગ્રહ રાખ્યો. મારા કે હાલ ભલે કરો કંકુણા આવીએ છીએ અમે. એટલે હરિભક્તો હરખ ફૂદડા થયા, સ્વામરખાથી આનંદ 2-4 કિલોમીટર સે આવી ગયા. ભાઈ ભાઈ તૈયારી કરી, મહા કે હેડો સમય પ્રમાણ મહારાજ પોતે સ્વામરખાથી નીકળ્યા. વચમાં એક ઝાડ આવે છે ત્યાં મારો આખો સંઘ ઉભો રાખ્યો, સંતો પાર્ષદો હરિભક્તો બધાને ઉભા રાખ્યા. મહારાજ કહે હોંભળો ભાઈ, આપણે આણંદમાં જઈએ છીએ, આણંદમાં આપણું ભવ્ય સ્વાગત થવાનું છે. વડોદરામાં જે સ્વાગત કર્યું ને સયાજીરામ મહારાજા ગાયકવાડ સાહેબ, એના કરતા મોટું, ભલે સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારી રે, કોઈ જોવાને આવો.
શ્રીમંત ગાયકવાડે સરકારે સામયિક કર્યું ને સ્વાગત, એ તો આપણું ભવ્ય સ્વાગત, સ્વાગતમ શુભ સ્વાગતમ, આપણું અદભુત દિવ્ય સ્વાગત થવાનું છે. પણ મહારાજ કહેતા મારી એક આજ્ઞા છે, આનંદમાં આપણું સ્વાગત થશે, પણ તે વખતે કોક આપણી પર ધૂળ નાખે, કોકરા નાખે, છોણ નાખે, હુરીઓ બોલાવે, તો કોઈએ એક શબ્દ બોલવાનો નથી. સંતો સાવધાન, કારણ કે દેવાનંદ સ્વામી જેવા હતા પત્તર રાખતા, ઓમ કરે પતન સો ડટન, જય સ્વામી. ગોપાલ સ્વામી જેવા હતા એ ઓમ કઈ બગલમાંથી વાર ખેંચ નાખે, આ તારો રંગીદાસ, જય સ્વામિનારાયણ. વ્યાકરણ સ્વામી જેવા હતા મરેલા ઘોડા બેઠા કરે એવા. એટલે સંતો તમે વચન શીખજો, તમે કોઈ ઝાણ ના કે ઢેકલા ના કે હુરીઓ બોલાવે, અપશબ્દો બોલે, તો તમારે એમ નહીં કે જા મારા તારા સત્યાનાશ જાય તારું, બોલવાનું નહીં. બસ મહારાજે આદેશ આપ્યો, શિક્ષાપતિ યાદ કરજો, કોઈ કુમતી વાળું કોઈ મારે ગાળો દે તો એને સહન કરવું, એનું ભૂંડું થયા સંકલ્પ ના કરવો. પાછો આ બધું ના બોલીએ કદાચ, પણ પાછું એનું ભૂંડું થયા સંકલ્પ પણ નહીં કરવાનું. સંતો સાવધાન. અને હરિભક્તોને કહે છે, કાઠી દરબારો હતા દાદા ખાચર ને પેલા બે ચર ચાવડા બધા ભગુજી, કોઈએ તલવાર ઉગમવાની નથી, હાથ ઉગમવાનો નથી, ભાલો કશું નહીં, આંખ પણ કરડી કરવાની નથી. બસ અહો ગુલાલ, અહો અહો ગુલાલ, બસ નીચી. મહારાજે વોર્નિંગ આપી અને પછી સામકાથી સંઘ આગળ ચાલ્યો, ઝાડથી આગળ ચાલ્યો અને આણંદમાં પધાર્યા. અત્યારે જો તમે આણંદ ગયા હોય તો બોલો અશોક સ્તંભ છે, ત્યાં આગળ શ્રીજી મહારાજ પોતે પધાર્યા, ત્યાંથી ઊંડી શેરી મઠ્યો ચોરો છે, ત્યાંથી પધાર્યા. ત્યારે અજ્ઞાની માણસ હતા એને ઉશ્કેરણથી શ્રીજી મહારાજ પર છાન નાખ્યું, સંતો પર છાન નાખ્યું, ઢીખલા નાખ્યા, હુરે હુરે સ્વામિનારાયણ, હુરે હુરે. પણ મહારાજની આજ્ઞા હતી, બે ચાર ચાર હાથ ગયો, પણ તરત મહારાજ કહે જો ભગવાનની આજ્ઞા લો, ગુરુદ્રોહી અને વચનદ્રોહી થશો, એટલે બધો આત્મ. અને પછી ત્યાંથી આપણે આપણું ગોયું તળાવ છે ત્યાં આણંદ, આપણું મંદિર થયું છે શિખરબદ્ધ, અને ત્યાં ગોયું તળાવ છે, એની સામે હનુમાન બાપા બેહાડ્યા. આજે હનુમાનજીનો વાર, જાય કષ્ટભંજન હનુમાન દેવની છે, તો મહાત્મા તો ત્યાં પધાર્યા. પછી મહારાજ કહે સંતો હરિભક્તો બધા હોંભળો, કે આપણે મોટો દિગ્વિજય કર્યો, ઈરજો ગઢ સ્થિતિ ના આવ્યા. અરે કાઠી દરબારો કે શું મહારાજ, અમે આવી મૂછો રાખે, હવે અમને કોઈ નોકરી નહીં રાખે, મેં હારા કાઠી હારા બાયલા જેવા હતા, પેટલા પેટલાના ઇજડા જેવા જ બધા હારા કે છે. આ ભગવાન હતા ને એનું, તમે હતા ને આ ભગવાનનું અપમાન કર્યું. મહારાજ કહે છે એવું કશું છે નહીં, જુઓ આપણે લડાઈ કરી હોત, તમે કાઠી દરબાર તો સુરવીર છો, ભગુજી સુરવી છે, કેવો જુઓ ને ખબર ને મતારાને એક જ ઘા મારે તો ઘોડા હાથો વધારી નાખે, પણ તરબૂજ વધારે એમ, ભગુજી જેવા કે ભગુજી તમે આમ સંગ્રામમાં ચડ્યા હોત તો પોત તો એના મોણમાં, એકાદ બે આપણું મરત તો આપણે ખેડાની જેલમાં જવું પડત, અને ફરી આણંદ ગામમાં આપણા પગ મુકાત નહીં, આપણે ખમી ખીધું, કશો વાંધો નહીં મારી. પછી મહારાજ ના બ્રહ્માનંદ સાહેબ કે એટલો બધો ગુલાલ ના કર્યો, અઠવાડિયા લગીને માથાની ગુલામને છોણ જશે નહીં, માં કે સારું છે. પછી તો મહારાજ ત્યાં સ્નાન કર્યું હનુમાન બાપાને કુવે, અને પછી મહારાજ પોતે વડતાલ પધાર્યા. પછી આણંદમાં માણસ દેવીને આસુરી સંપત્તિ આવું કામ કર્યું, પણ દેવી સંપત્તિ વાળાને વિચાર હારો કે સંત સંત આપે જાત હે રાજ ધર્મ અરુ વંશ, તુલસી તણે દરણ ન દીઠા રાવણ કૌરવ કંસ. એટલે આણંદના માણસો સમજુ હતા, દેવી હતા, એ વડતાલ ગયા અને મહારાજની માફી માગી કે મહારાજ હવે તમે અમારા ગામમાં પધારો અને અમારી આ ભૂલ થઈ ગઈ છે, અમે આખા સમગ્ર આણંદ ગામ વતી આપની માફી માગીએ છીએ, છોરું કછોરું થાય પણ માવતા કમર મહારાજ માટે રાજી રહો, અમારા ગામમાં પધારો, દયા કરો અને અમારા ગુના કરોડો નહીં અબજો ગુના માફ કરો. મહારાજ કહે અમારે તો સમતમ યોગ વિશે નથી, અમારે તો એમાં હરક શોખ છે જ નહીં. અને પછી મહારાજ સહન કર્યું, ખમ્યા, તો શાસ્ત્રી મહારાજ યોગીમાં કેવો આણંદનો સત્સંગ થઈ ગયો, આપણને ડૉક્ટર સ્વામી મહંત સ્વામી જેવા સંતોની ભેટ મળી. પછી શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે આણંદનો ધર્માદો દાળનો ખરડાવો એટલો બધો થતો કે પહેલું ગાડું વડતાલમાં હોય અને એનું છેલ્લું ગાડું છે આણંદમાં, આટલો ધર્માદો. અને આપણે અંબાલાલ કલ્યાણ યોજના એ દાળનો ધર્માદો કરતા
તો જો આ સહન શક્તિ કરી તો આણંદમાં સત્સંગ વધ્યો છે. માટે યોગીજી મહારાજ કહેતા સહન શક્તિ એ જબરો ગુણ છે. એક નાનું દ્રષ્ટાંત આપીએ, કારણ કે આ તો બધું કેવું આપણે દ્રઢ કરવાનું છે. બીજી તો સ્વામી કહે ને આ વાતો હવે મિયા ટોણે મિયા ફૂસકો, પણ આ શબ્દો સાંભળ્યા હોય તો કોક વાર આપણી વૃત્તિ પાછી વરે કે આ સત્સંગમાંથી કંઈક લઈને જજો. કે પ્રભુ સાંઈ કહે તારે માથે નગારા વાગે મોત ના, એમ નહીં, સહન કરવાનું છે. આપણે સહન કર્યા વગર કોઈ પણ વસ્તુ બનતી નહીં. નો પેઇન નો ગેઇન. એક વાંસળીની કથા શોર્ટ સ્વીટ એન્ડ સિમ્પલમાં કહી દઈએ, કારણ કે ઘડિયા તો કોટા ઉભા રાખું તો ઉભા રહે એવું છે. વાંસળી કહો, મોલ્લી કહો, એને બધી ગોપીઓ પૂછે છે કે અલી તે એમાં શું પુણ્ય કર્યા છે કે ભગવાનના ઓઠ પર તો ચોટીનો 24 અવર્સ ભગવાન હુવે તો પરખે મૂકે છે અને આખો દાડો વાહરી વગાડે છે કે ત્યાં શું કર્યું છે. તો વાંસળી કહે છે એક શબ્દમાં કહું કે એવી રીતે કે એક શબ્દમાં કહો અને ડિટેલમાં કહો, મેં સહન કર્યું છે. તો એના પર એક ભક્ત કહ્યું એક કીર્તન બનાવ્યું છે કે

આવું પડે. એમાં પણ જીવ છે. જગદીશચંદ્ર બોઝે પછી કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું વનસ્પતિમાં જીવ છે. મહાકેવ પૂર્વ દેશમાં વિચરણ કરતો હતો અને અઝાડ નાગડા બાવાની જમાત હતી અને નીલકંઠ મણી ધાવા તે એક બાવો કહે છે, એ નીલકંઠ ધરાત, વોટ આર યુ ડુઈંગ? પેલી લીલી ચાંદડાની ભાજી થયું, મારા કે નહીં નહીં મુનિ, એસા કર્મ ક્યાં, ઉસમે જીવ હૈ દુઃખ નહીં. પછી તલવાર લઈને દારો પડે, દેખ્યું છે હમણાં ભૂટ ઉડાડી દઈશ. મહારાજ કેટલા બધા નિર્ડર, આ બધા ગોચીના પાડા જેવા હોય, અને આમ તલવાર ઉગાડીને દારો. મહારાજની ઉંમર કેટલી, બહુ તો 12-13 વર્ષની છે. લ્યા આ તલવાર હગીને ત્યાં કાપે. મહાકાય નહીં નહીં નહીં મહાકાય, આટલો બધો દયાળુ સ્વભાવ છે એટલે એમાં જીવ રહ્યો છે કહેવાનું. એટલે વનસ્પતિને પણ ભૂખ તરસ તાહડ બધું લાગે, કાપો એને દુઃખ થાય, પણ જળ સંજ્ઞામાં જીવ છે. શિયાળામાં ઠંડી પણ લાગે, ઉનાળામાં તાપ પણ લાગે, પણ પરોપકાર્યનો આત્મા છે એટલે બધું સહન કરે છે કે વન અવાગ

ભાગ્યા પહેલો વોસલડીને વ્યંધાવું પડે, વિંધાવું પડે રે ને વિંધાવું પડે રે, વાગ્યા પહેલા વાસલડીને વિંધાવું પડે. અચાનક એક દિન એ તો કારીગરને હાથ આવી અંગડા વિધાણા એના સરાણે ચડે રે, વાગ્યા પહેલો વાસલડીને એ વ્યંધાવું પડે. જજમેન્ટ આપી દે છે હવે જે આજનો વિષય છે. સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, સહન કર્યાથી એને સામરિયાએ વાલી કીધી, વારે વારે.

0: મારે ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી મારે પ્રાર્થના કરે કે અમને સહનશક્તિ જબરો ગુણ છે એ સહન કરવાથી આપણા હૈયામાં આનંદના ફુવારા છૂટે, મોટા જીવમાંથી રાજી થાય છે, તો અમને સહન કરવાનું બળ મળે એ જ પ્રાર્થના. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન.
1: પૂજ્ય ઘનશ્યામ બાપાએ આપણને ખૂબ બળપૂર્વકની વાતો કરી. સહનશક્તિ એ જબરો ગુણ છે એવું યોગીજી મહારાજનું વાક્ય યોગી ગીતામાં છે, એ આપણા જીવનમાં સારધાર ઉતરે એવી દ્રષ્ટાંત સહિત આપણને આ વાત સમજાવી. હવે આપણે 10 મિનિટ માટે રિસેસમાં જોડાઈશું. રિસેસમાં જતા પહેલા આપણે એક ખાસ સૂચના સાંભળી લઈએ કે શિબિર આપની આપણે થોડીક ટૂંકાવી છે. 5ને 30 આપણે શિબિર પૂર્ણ કરવાના છીએ. દોર દોરથી બધા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ શિબિરમાં ઉપસ્થિત થયા છો, તો સાંજે 5:30 વાગ્યા પછી જે હરિભક્તો અહીંયા રોકાવાના હોય, એમને અહીંયા ભોજન લઈને જવાનું હોય, એવા ભાઈ તમામ હરિભક્તો અત્યારે આંગળી ઊંચી કરશે કે સાંજે શિબિર પૂરી થયા પછી અહીંયા ભોજન લઈને જે જવાના હોય એ ઊંચી આંગળી કરશે. એટલે એટલા માટે આ જાહેરાત કરું છું કે પછી સાંજે આપણે ભંડારી સ્વામીને આ વાત કરી શકીએ કે અમારે આટલી રસોઈ બનાવવાની છે. પછી અત્યારે આંગળી ઊંચી નહીં કરો, પછી હાજે હાગમતે રહી ગયા આપણે તો અહીં પ્રશ્નોનો કોઈ પાર નહીં રહે. તો ખાસ બધા અહીંયા ઊંચી આંગળી કરે ભોજન લઈને જવાના હોય તો. એક જ આંગળી ઊંચી થાય છે. તો હવે આપણે 10 મિનિટ માટે રિસેસમાં જોડાઈશું. રિસેસ પછી આપણે એક વીસીડી જોવાના છે આજ પ્રવચન ઉપર. સહન કરે તે શાંતિ પામે. તો ખાસ બધા 10 જ મિનિટમાં પાછા પોતાનું સ્થાન સભાગૃહમાં ગ્રહણ કરશે. સહન કર્યું જ છે બધાએ, ફરી સહન કરજો એવી વિનંતી.
2: શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજેભ્યો નમો નમઃ.

ಶಹಜಹನ ಪುತ್ರ ದಾರಾತ ಎಣೆ ಕೋಯ್ ವಿದ್ವಾನ್ ಪಾಸೆಥಿ ಥೋಡಿಕ ಉಪನಿಷತ್ನಿ ವಾತೋ ಸಾಂಭರಿ એટલા બધા પ્રભાવિત થયા. એને એમ થયું કે આ ઉપનિષદનો આપણે ઉડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. એટલે સંસ્કૃત ભણ્યા. ઉપનિષદ ભણવું હોય તો એને માટે સામાન્ય સંસ્કૃત ના ચાલે. બહુ આમ હાયર લેવલનું સંસ્કૃત ભણવું પડે તો એ સંસ્કૃત એ દ્વારા ભણ્યા. અને એટલું ઉડાણપૂર્વકનું ભણ્યા કે એણે ઉપનિષદનું ભાષાંતર કર્યું છે. એટલો એને ઉપનિષદમાં રસ પડેલો. એ ઉપનિષદ ભણ્યા પછી એટલા બધા આનંદમાં રહેતા કે લોકો એને પૂછતા કે કેમ તમે આનંદમાં રહો છો, કે હું વર્ણન નહીં કરી શકું. એટલો એને ઉપનિષદમાંથી આનંદ મળેલો. એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું કે આવી વાત આ દુનિયા ઉપર પડી છે પણ એમને એમ જતી રહેશ તો લોકો જાણે. એટલે એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું. એ ભાષાંતર પછી નજીકના દેશોમાંથી બીજા દેશોમાં ગયું અને જર્મનીમાં પહોંચ્યું. હવે કોઈ પણ ભાષાંતર થાય ને એટલે એ મૂળ તો ફોર્સ રહે જ નહીં. એમાં થોડુંક તો આમ એ ઘટી જ જાય, જે મૂળ રહે જ નહીં. પણ છતાંય એનો એટલો બધો પ્રભાવ કે જર્મનીમાં ગયું તો જર્મનીના એક તત્વચિંતક શોફન હોવર એણે આ ભાષાંતર વાંચ્યું એની ભાષામાં. એટલા બધા પ્રભાવિત થયા કારણ કે એમાં ઉડા ઉતરેલા હતા, અધ્યાત્મ માર્ગની દિશાવાળા હતા. 24 કલાક ઉપનિષદ સાથે રાખતા. ઉપનિષદ સાથે જ હોય, સૂઈ ગયા તો ઓશિકાની બાજુમાં ઉપનિષદ હોય, રાત્રે ઉઠે તો કંઈક વિચાર આવે તો ઉપનિષદ ખોલતા. એણે ઉપનિષદ માટે એક વાત લખી છે. ઉપનિષદ્સ હેવ બીન ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ બી ધ સોલેસ ઓફ માય ડેથ. ધેર ઇઝ નો સ્ટડી સો બેનિફિશિયલ એન્ડ ઇલિવેટિંગ એઝ ધેટ ઓફ ધ ઉપનિષદ્સ. વન ડે ઓર ધ અધર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ ફેથ ઓફ મેનકાઇન્ડ. આવો તો ઘણો બધો મહિમા ઘણા બધાએ કહેલો છે. એ ઉપનિષદમાં ભગવાનના સુખની વાત કરી છે. ગઈકાલે આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનના આધારે કરી હતી, આજે આ ઉપનિષદના આધારે થોડીક કરું છું. એમાં તૈત્રીય ઉપનિષદ છે, એનું એક પ્રકરણ છે આનંદવલ્લી. એની અંદર ભગવાનના સુખનું વર્ણન લખ્યું છે. પહેલાં મનુષ્યનું સુખ ગણાયું કે મનુષ્ય હોય અને યુવાન હોય અને સશક્ત હોય, યુવાન હોય પણ માદલો હોય પાછો, એને રોગ થયો હોય, નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય છે એટલે એવું નહીં, યુવાન છે અને સશક્ત છે અને એની બુદ્ધિનો કેટલો વિકાસ થયેલો છે તો વેદોનું અધ્યયન કરાવી શકે એવો છે. વેદો ભણી શકે એવો નહીં, ભણાવી શકે એવો. એટલે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં PhDના વિદ્યાર્થીઓને ભણાવે એવો એવું ભાષાંતર કરી શકાય. અને એને આખી પૃથ્વીનું રાજ પ્રાપ્ત થયેલું છે. હ્યુસ્ટન નહીં, અમેરિકન સિટીઝન નહીં, એવો આખી દુનિયાનો રાજા છે. પ્રેસિડેન્ટ નહીં, રાજા. એને ચૂંટણીમાં ઊભા રહેવાનું નથી. એ માણસનું સુખ કેટલું કહેવાય કનુભાઈ? એની સંજ્ઞા આપી, એની સંજ્ઞા આપી. એક એને સંજ્ઞા આપો, એક એવું કહો એને. જે આ તો સુખને કોઈ આંકડા અપાતા નથી, પણ આ તો સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું છે કે એને એકડો કહો કે એક સુખ કહેવાય એનું. એવા આવા 100 માણસ ભેગા કરવાના, એટલે આવા 100 રાજા ભેગા કરવાના. એ 100 રાજાનું જે સુખ ભેગું થાય એ એક દેવતાનું સુખ, દેવતા એક દેવતાનું આટલું સુખ હોય. એવા 100 દેવતા ભેગા થાય તો એક ગંધર્વનું સુખ, એવા 100 ગંધર્વ ભેગા થાય તો એક દેવ ગંધર્વનું સુખ,
પછી આગળ બધી વાત આવે છે. હું મને શબ્દો બહુ યાદ નથી, આ બ્રહ્મ દર્શન સ્વામીને એ બધાને યાદ હશે અને બધા ઉપનિષદમાં બધા શબ્દો લખ્યા છે. છેલ્લે ભગવાનનું સુખ ગણાયું છે, કેટલું છે તો એકડા ઉપર 20 મીણા ચડે. એટલે પેલો જે પૃથ્વીનો રાજા અને યુવાન ને સશક્ત અને બુદ્ધિશાળી એના એના સુખ ઉપર 20 મીણા ચડાવવા, એટલું ભગવાનનું સુખ છે વાસુદેવભાઈ. એ ભગવાન તમારી પાસે છે. હવે જો આ કંઈ હું નથી કહેતો, ઉપનિષદ કહે છે બરાબર. અને ભગવાન તમારી પાસે છે, મારી પાસે છે, બધા પાસે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, બધા જ કહે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. બરાબર, અંદર ભગવાન છે, બધા જ કહે છે. ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ, ઓમની પ્રેઝન્ટ એ તો તમારી પાસે પણ છે. અને એ ભગવાનનું આવું સુખ છે અને ભગવાન આપણી પાસે છે તો કઈ દિશામાં પ્રવૃત્તિ કરવી? હવે જો આ વિચારવાનું આવ્યું, વધારેમાં વધારે સુખ છે ને, આખી પૃથ્વીને રાજા થવા એવું લાગે છે? આપણે પ્રવીણ શું નામ, આપણે આ શાર્લોટવાળા, હે નિલેશભાઈ, તમારું શાર્લોટ તમારું થયું લાગે છે? ડલાસ આવી ગયા એટલે ડલાસ થાય એવું લાગે છે? લે કોઈ દાડો થવાનું નથી તો પછી આખું હ્યુસ્ટન અરે આખું શું આ ટેક્સાસ ક્યારે થવાનું છે? તો પછી આખું અમેરિકા ક્યારે થવાનું છે? કોઈ દાડો થવાનું નથી. પણ આ થઈ શકે એવું છે, કારણ કે તમારી પાસે જ છે ભગવાન, તમારા જ છે, તમારી પાસે જ છે. ખાલી આવરણ દૂર કરવાનું છે, એ શીખવાનું છે આપણે, એ સાધના છે. પણ આ દિશા, હવે જો અમુક વસ્તુઓ કેવી છે કે થોડો વિશ્વાસ રાખવો પડે આપણે. આવા આવા પુરુષો આ વચનો કયા છે? આ કોઈ લેભાગુ માણસો નથી કયા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, ગુણાયતાન સ્વામીએ કહ્યું છે, બીજા પણ આવા બધાએ કયા છે અને જીવ્યા છે લોકો. સ્વામિનારાયણ ભગવાન, ધારો કે આપણે એમ કે ગપ્પુ માર્યું છે, તો પણ ગપ્પુ કોણ મારે? શું કરવા મારે ગપ્પુ? ગપ્પુ મારવાનો હેતુ શું છે? એમને શું તમારી પાસે લેવું છે? સહજાનંદ સ્વામીનું આખું જીવન તો જુઓ, આટલા બુદ્ધિશાળી હતા. આપણે ભગવાન છે ભૂલી જાઓ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને બધું લખ્યું હોય ને એની પર હમણાં પટ્ટી મારી દો. તમારા નામ સામે જે લખો છો કે શ્રી વિનુભાઈ એમ શ્રી સહજાનંદ સ્વામી એવું એવું રાખો. પણ શ્રી સહજાનંદ સ્વામીના જીવનનો વિચાર કરો, 10 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથોનો અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો, 60-60 વર્ષના વિદ્વાનોની સાથે ચર્ચા કરી શકે એવો અભ્યાસ કર્યો. ઇન્ટેલિજન્સ કેટલી આગળ વધી છે, પણ માણસ એકલો ઇન્ટેલિજન્સથી આગળ નથી વધતો, બીજું ઘણું અંદર બધું છે. માણસના શરીરનો વિકાસ થાય એટલે મોટો થઈ ગયો એવું નથી, શરીરની જરૂરિયાત નથી એવું નહીં, પણ બધું એમાં નથી આવી જતું. કે તમે કોઈક વ્યક્તિને માપો તો બધું કંઈ શરીર એટલું નથી માપતા, ઇન્ટેલિજન્સ પણ માપો છો કે નહીં? તમારે કોઈ નોકરીમાં રાખવો હોય કે હાથ બરાબર છે, પગ બરાબર છે, આંખ બરાબર છે, પાયલોટ તરીકે નોકરીમાં રહેવું હોય તો આંખ જોવી પડે, બહુ ઊંચો હોય પણ આંખે દેખાતું નહીં, શું કરવાનું? પેલી કલર બ્લાઇન્ડનેસ હોય તો કાઢી મૂકે, ગમે તેટલું હોય તો જો એને જોવું પડે. પણ ધારો કે શરીર રીતે બધું બરાબર છે પણ બુદ્ધિનો એટલો વિકાસ ના થયેલો હોય તો? ભાઈ એટલી બુદ્ધિ નથી, બીજું ઘણી બધી વસ્તુઓ છે. તો સ્વામિનારાયણ ભગવાનના કેવા ગુણો હતા, કેવો ત્યાગ હતો, વિચાર કરો. ત્યાગ બહુ મોટી વસ્તુ છે, કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો. તો 11 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો છે. હવે આખી દુનિયાનો તમે રેકોર્ડ તપાસો, જુઓ, અભ્યાસ કરતા જાઓ, વાંચો, સાંભળો, જુઓ, પૂછો. 11 વર્ષ કે 11 વર્ષની નાની ઉંમરમાં સંસારનો ત્યાગ કરીને અથવા તો સંસારને ગૌણ કરીને કોઈ પણ સાધના માટે ઊંડા ઉતર્યા હોય એવા કેટલા માણસો? ખાવાનો, પીવાનો, નાહવાનો તો બરાબર છે, જરૂર પૂરતું કરે, પણ એને એકદમ ઓછું કરીને કોઈ ઉચ્ચ કોઈ અભ્યાસ માટે આવા નીકળ્યા હોય, કોઈ રમત માટે નીકળ્યા હોય, કોઈ બીજા માટે, એવા કેટલા? ટોટલ એક જ ધ્યેય માટે ડેડિકેટ થયેલા હોય એવા કેટલા માણસો? તો આ સંસારનો ત્યાગ કરીને જંગલમાં ગયા છે. એ વિચાર જ ના આવે. વિચાર આવે તો ઠરી જાય, કેમ ન જવું જંગલમાં, શું ખાશું? પણ મહારાજને કોઈ વિચાર નથી આવ્યો. અચ્છા, આ જે વિચાર મહારાજને જંગલમાં જવાનો આવ્યો, કોઈએ એમને પ્રેરણા કરી નથી. જો અમે બધા સાધુ થયા છીએ, અમારામાંય કેટલાક સાધુઓ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગેશ્વર સ્વામી અમદાવાદમાં છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગીચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણમાં સેવામાં હોય છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. નાગપુરમાં પ્રેમ પ્રકાશ સ્વામી છે, એ 9.5 વર્ષની ઉંમરે આવેલા છે.
યંગેસ્ટ ધનમ નાની ઉંમરમાં આવેલા અમારા 675માં કોઈ હોય તો એ પ્રેમ પ્રકાશ સ્વામી છે. પણ અમને છે ને પ્રેરણા કરેલી છે એ થજો ને એમ પાછું સ્વામી જોગી મહારાજ પૂછતા થશો, કોઈ આવે એટલે પહેલું પૂછે થશો પણ શું થવાનું છે, થશો એમ કહો પણ શું થવાનું છે કોણ કે પછી કહીશું કે હાર ત્યાં થશો કે સાધુ થવાનું છે. એટલે પણ પેલું કહેવું હતું ને કે ના પાડો, કહેવાની વાત શું છે પણ આમ ધીરે ધીરે પ્રેરણા કરેલી છે, લગભગ બધાને પ્રેરણા કરેલી છે. હવે કોક પછી અંદરથી 675 ને કોક અંદરથી થઈ ગયા હોય તો ખબર નથી, પણ મોટે ભાગે પ્રેરણા કરી છે. બીજું જે પ્રેરણા કરી છે પણ સહજાનંદ સ્વામીને અંદરથી ઉગ્યું છે એટલે જો ફેર પડી ગયો તો કેટલું અંદરની તૈયારી હશે. પછી જંગલમાં ગયા છો, અમે અમારે ક્યાં જંગલમાં જવાનું છે, અમારે તો જંગલ છોડીને મહેલમાં ઊંધું છે છે કે નહીં, બધી ખાવાની પીવાની નાવાની ધોવાની હરવાની ફરવાની કોઈ તકલીફ નથી. રાજાને જે સુખ હોય એના કરતાં વધારે સુખ છે એ બધી સગવડ છે ને, મારે લહેર જ છે બધું, કંઈ તકલીફ જ નથી. સહજાનંદ સ્વામીને શું હતું, જંગલમાં જવાનું તો શું ખાતા હશે. જો બધું કંઈ વર્ણન લખ્યું નથી, કેટલીક વસ્તુ ઇમેજિન કરવાની હોય કે જંગલમાં શું ખાય, ક્યાં સૂતા હશે, ત્યાં સ્લીપિંગ બેગ લઈને ફરતા હતા પોથરા એ પેલા પાછળ ખભા ઉપર નાખીને ફરે છે, તો સ્લીપિંગ બેગ હતી ત્યાં આગળ, તો ત્યાં નાતા હશે કેવી રીતે, તો ત્યાં પછી ત્યાં બધું પેલા જંગલી પ્રાણીઓ આવે ત્યારે શું બાથમાં બંદૂક રાખી હતી, કાંઈ નહોતું. અને આવતા કેટલું મન સ્થિર હશે વિચાર કરો, તો આવું તો કેટલું બધું છે સ્વામિનારાયણ ભગવાનનું, તો એને જૂઠું બોલવાનો હેતુ શું. માણસ જૂઠું ક્યારે બોલે, એક કોઈક પૈસાનો પ્રશ્ન જેટલું જૂઠું બોલાય છે એનો આમ સર્વે કાઢે તો ત્રણ મુદ્દા આવશે. એક ધન આવશે એટલે સુવર્ણ એટલે કે સોનું, પછી સ્ત્રી આવશે એટલે ત્રણ કા આવે છે, કનક એટલે સોનું એટલે પૈસો, કાંતા એટલે સ્ત્રી, અને ત્રીજું કીર્તિ. કંઈક મોટી જોઈતી હોય તો કંઈક કોકની આગળ જૂઠું બોલે કંઈક પીએને પાછો પાડવા. હવે ત્રણેય મહારાજને સામેથી મળ્યા છે તો એને જૂઠું શું બોલવાનું, તો એમણે આ વાત કરી છે તો જો એ વાત આપણા મગજમાં બેસે. ગઈકાલે જે આપણે વાત કરી હતી કે ધ્યેય, તો ધ્યેય કયું, પણ ધ્યેય ભગવાન છે, કારણ કે વધારેમાં વધારે સુખ ભગવાન છે અને આપણે સુખી થવું છે, તો ભગવાનને પહોંચવાનો જે વિચાર આવવો જોઈએ, એ વિચાર આપણને આવ્યો હવે અને અંદર દ્રઢ થયો, પછી હવે સાધનામાં શું કરવાનું છે. તો અમુક આપણને સમજાય છે કે પૂજા કરવાની, એ દેખાય એવું છે, મંદિરે જવાનું, રવિવારની સભામાં જવાનું, બરાબર છે. પણ એક બીજી સાધના છે આગળની, એ આજે અત્યારે વિષય આપ્યો એ, કે કોઈનો અભાવ ના આવે, કોઈનો અવગુણ ના આવે, એ દિશામાં વિચારવાનું આવે. હવે એ દેખાતું નથી, કોઈ દારૂ પીવે તો ખબર પડી જાય, બીડી પીવે તો ખબર પડી જાય, સભામાં ના આવે તો ખબર પડી જાય, પણ સભામાં આવ્યા પછી અવગુણ લે તો ખબર શું પડે, સભામાં જ બેઠો છું લ્યો બોલતો નથી, અવગુણ લે છે ખાલી, આ દિનેશભીના કામમાં છે. એવો મને વિચાર આવ્યો ને એ મારી સાધના ખોટી થઈ. જો સૂક્ષ્મ છે પણ એ સૂક્ષ્મ છે, પણ જો જાણપણું ના હોય ને તો આપણી આપણને આગળ જતા રોકે છે. હવે એ રીતે જે આપણે સમાગમમાં અહીંયા આગળ આવીએ જ છીએ, સંતોના યોગમાં આવીએ જ છીએ, હરિભક્તોના યોગમાં આવીએ જ છીએ, એમાં આપણે કેટલાકની સાથે કામ પણ કરવાનું છે, એમાં વધારે સાચવવાનું. તમે બધા અમેરિકા રહો છો, અમે ભારત રહીએ છીએ, હવે અમે અહીંયા આગળ આવ્યા, હ્યુસ્ટન ચાર દડા રહેવાનું છે, હવે એમાં અમારે તમારી સાથે કેટલો પ્રસંગ, પણ તમારે વધારે પ્રસંગ. પાછા એમાં ડલાસવાળા બેઠા છે, દિનેશભાઈ અને નરેન્દ્રભાઈ અને વિનુભાઈ, બધાને આપણે ઇન્દ્રવદનભાઈ અને હર્ષદભાઈ, આ પાછા હ્યુસ્ટનવાળા છે આપણા બટુકભાઈ, પછી તમે હ્યુસ્ટન છો, ડલ્લાસ છો, હ્યુસ્ટનવાળા આપણા કનુભાઈ બેઠા છે, એ બધા એને રોજ ભેગા થવાનું. તમારે કોક વાળ, તમારો બહુ વાંધો ના આવે, અમારો તો જે જરાય વાંધો ના આવે, ચાર વર્ષે ભેગા થવાનું એટલે એમાં પ્રશ્ન ના આવે. હવે એની અંદર કેવી રીતે રહેવું આ શીખવું પડે ને, એ પણ એક ભાગ છે, એ પણ એક સાધનાનો ભાગ છે. એની ઘણી બધી વાતો મહારાજે લખી છે, મોટા પુરુષોએ લખી છે. તો કેવી રીતે રહે, તો પહેલી વાત કે જ્યારે આવી રીતે આપણે બધાના સમાગમમાં રહેવાનું છે તો
કોકમાં આપણને અવગુણ દેખાય તો એમાં પહેલો વિચાર એ કરવાનો કે અવગુણ જે મને દેખાયો અથવા તો દેખાતા પહેલાં સંભળાયો, ઘણીવાર સાંભળીને આપણે બધું નક્કી કરતા હોઈએ છીએ એ સાચું છે. ધારો કે તમને એમ કોઈએ કહ્યું કે આ દિનેશભાઈ દારૂ પીવે છે, તમે સાંભળ્યું, પણ તમારે જરા વિચાર કરવો જોઈએ કે આ આ કહેનાર વ્યક્તિ એટલી પ્રમાણિક છે કે બસ કહે કહે એટલે માની જ લેવાનું, આપણે સાંભળી જ લેવાનું, બસ સાચું જ માની લેવાનું. તમારે વિચાર કરવો જોઈએ કે વ્યક્તિ કહેનાર કોણ છે, એ વિચાર ના કરો, માની લો તો નુકસાન કોને છે, તમને છે, તમે સ્વીકારી છે નથી. ઘણી વાર એવું હોય, તમે કેટલું સાંભળો છો, તમે થોડા ઉડા ઉતરશો ને ખબર પડશે કે એવું છે જ નહીં. અમે એકવાર ત્યાં પટલાદરામાં હતા અને મને કોઈએ વાત કરી કે દેવચરણ સ્વામીને ફ્રેક્ચર થયું છે. મેં કહ્યું એટલે તમને બધાને ફ્રેક્ચર થયું ખબર પડી, અને સાધુ તરીકે મને ખબર ના પડી કે અમે તો ધૂને કરી. પછી મેં બધી તપાસ કરી, મેં કહ્યું શું થયું તમને, ફ્રેક્ચર ક્યારે થયું કે જણો, અમને તો કંઈ ખબર નથી. કે મને ફ્રેક્ચરે નથી થયું, મસ્કોડે નથી થયો, તો પછી આ ફ્રેક્ચર આવ્યું ક્યાંથી? તો જુઓ સ્વામિનારાયણ સંપ્રદાય મોટો છે. જૂના મંદિરમાં કોઈક દેવચરણ સ્વામી હોય ને કંઈક વાત નીકળી હોય અને કોકે સાંભળ્યું કે દેવચરણ સ્વામી નામ થયું, હવે એણે દેવનંદન કહ્યું હોય અને તમે સાંભળ્યું દેવચરણ, ઘણું બધું એવું સંભળાય છે, એ બધું જાત જાતનું બધું ઘણી વાર સાંભળવામાં ભૂલ થતી હોય છે, તો એ રીતે થયું હોય, ગમે તે થયું, પણ જો અધ્ધરતાલ વાત આવી કે નહીં તો એ સાંભળેલું ખોટું થડે છે ને. પણ ધારો કે એવું નથી, ચલો સાચું છે કે ભાઈ દિનેશભાઈ દારૂ પીવે છે, 100% સાચી વાત છે, પણ એણે જે સ્ટેટમેન્ટ કર્યું આજે કે દારૂ પીવે છે એ ખોટું હોઈ શકે, એણે જોયેલું તો ખોટું હોય, કારણ કે એણે જે ગઈકાલે જોયું હતું અને આજે માણસ સુધરી ગયો હોય. યાદ રાખો, સુધરે છે આપણે જોયું છે, ઇમિડિયેટ પણ સુધરી જાય. મેં ગઈકાલ વાત મોહનભાઈની કરી હતી કે નહીં, હવે ધારો કે એને કોકે જોયો હોય, જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યો અને આગલે દિવસે દારૂ પીવે તો 100% પોતે કહે છે કે હું પીવું છું, પણ તમે એવું નથી કહી શકતા કે દારૂ પીવે છે, આજે કાંઈક આજે છોડી દીધું છું, તો તમે એવું બોલો એ ખોટું થઈ ગયું ને, તો આ સેવા થઈ ગઈ ને, તો સાધનામાં વિઘ્ન આવ્યું. તમારે જે નથી કરવાનું એ કર્યું, એ તમે ક્યાં કર્યું, એ કરાય જ નહીં. એટલે આ દેખાતું નથી ઘણી વખત, અને આ કેટલી ગંભીર વસ્તુ છે. ગુણાયતાન સ્વામી એક વાતમાં કહ્યું કે નિત્ય 100,000 રૂપિયા લાવતો હોય, બધા જેટલા ફાઇનાન્સવાળા છે ને બધા અહીં બધા વિચારજો બરાબર, કારણ કે એને ફાઇનાન્સના વિચાર એને વધારે ખબર પડે. નીલકંઠભી બેઠા છે ને આ બધા, એને પાછું મુખ્ય જવાબદારી છે, જવાબદારી તો બધાની છે, પણ એને તો જો નિત્ય 100,000 રૂપિયા લાવતો હોય પણ સત્સંગનું ઘસાતું બોલે તો એ મને ના ગમે. હવે જુઓ આપણું લક્ષ્ય શું છે, નીલકંઠભાઈ ભગવાન મંદિર નહીં, યાદ રાખજો તમારા મંદિર બાંધવાનું છે એ લક્ષ્ય ન હોય, અંતિમ લક્ષ્ય ન હોય. તમે મંદિર વ્યવસ્થિત બાંધશો તો તમારું એ સાધન સિદ્ધ થઈ જશે, એ લક્ષ્ય તરફ લઈ જશે, પણ મંદિર એ લક્ષ્ય ન હોય. આ ક્લિયર પિક્ચર રાખવાનું, યાદ રાખો બધાએ બરાબર ખ્યાલ રાખવાનું, લક્ષ્ય તો અમારું ને તમારું એક જ છે. ગમે તે અમે સાધુ થયા તો અમારું લક્ષ્ય ભગવાન છે, અને તમે ગૃહસ્થ છો, મોટેલ ચલાવતા હશો, હોટેલ ચલાવતા હશો, સ્ટોર ચલાવતા હશો, ગમે તે ચલાવતા હો, પણ તમારું લક્ષ્ય પણ ભગવાન જ છે. મંદિર કરો, બીજી પ્રવૃત્તિ કરો, હવે એ જે ભગવાનને પામવાના છે એને માટેનું સાધન શું બતાવ્યું, એને માટેનું મુખ્ય ઉપાય, તેનો ઉપાય લખ્યો છે એ ઉપનિષદમાં જ લખ્યું છે, નાયમાત્મા પ્રવચને ન લભ્ય હો, ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. કે એ આત્મા એટલે કે પરમાત્મા એ પ્રવચનથી નથી પામતા, તો એકલા પ્રવચન નથી કરવાના, પ્રવચન નથી કરવાનું નહીં, એકલા પ્રવચન ન બહુ ના શ્રુતે ન, બસ ખાલી તમે સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો નવી નવી રીતે, એટલાથી બી નથી થતું, ન સાંભળવું એવું નથી, પણ એટલું સાંભળવાનું નથી, ન બહુ ના શ્રુતે ન મેં દયા, અત્યંત તીવ્ર બુદ્ધિ હોય, કોઈ કંઈક હું બુદ્ધિથી બધું સમજી લેવું. યાદ રાખો બુદ્ધિની બી ઘણી મર્યાદાઓ છે, તમારી આંખ ગમે તેટલી પાવરફુલ હોય પણ તમને બેક્ટેરિયા ના દેખાય,
આંખની મર્યાદા આવી ગઈ. તમારો કાન ગમે તેટલો પાવરફુલ હોય, અલ્ટ્રાસાઉન્ડ ના સંભળાય, એ મર્યાદા આવી ગઈ. એમ તમારી બુદ્ધિ ગમે તેટલી તેજ હોય તો એ ભગવાનની વાત ના સમજાય. આ લખ્યું છે ઉપનિષદમાં, યતો વાંચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસ. મન પણ પહોંચી શકતું નથી, મન પણ સ્થિર થઈ જાય છે ત્યાં આગળ. તો એવી વાત છે તો કેવી રીતે પમાય છે કે યમે વૈષ્ણવ વૃણુતે, જેની ઉપર એ પરમાત્મા કૃપા કરે છે એનાથી પમાય છે. એ વાત નિષ્કુવાન સ્વામીએ લખી છે ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં, કે સંત કૃપાએ સુખ ઉપજે. આ ભગવાનનું સુખ, આ ખાવા પીવાનું સુખની વાત ન હોય તો એમને બીજી ઘણી રીતે ઉપજે છે, પણ આ ભગવાનના સુખની વાત છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ. એ પેલા કાજા આધ્યાત્મિક વાસનાટર, એ કાજ છે, એ કાર્ય છે. વેપાર સારો થાય એ કાર્ય છે, દુકાન સારી ચાલે એ કાર્ય છે, શરીર સારું રહે એ કાર્ય છે, પણ આ કાર્ય મોક્ષનું કાર્ય. તો સંત કૃપાથી સરે કાજ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. તો એમાં સંતની કૃપા, 5-7 વખત નિષ્કુવાન સ્વામીએ લખ્યું છે, તો જે એમાં કૃપાની વાત આવી છે. હવે ગુણાયતાન સ્વામી કહે છે કે તમે સત્સંગનું ઘસાતું બોલ્યા અને તમે બીજી બાજુ આટલું બધું કર્યું, રોજના 1,00,000 રૂપિયા લાયા, પણ એ તો ગુણાયતાન સ્વામી બોલ્યા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે અમેરિકામાં હોત તો રૂપિયા બોલત, એ ડોલર બોલે ને. અને પછી આજે ગુણાયતાન સ્વામી હોય તો 1,00,000 બોલે. તે વખતના 1,00,000 અત્યારના કરોડ કહેવાય ને, 10 મિલિયન બોલવા પડે ને. એટલે આજે વાતનું ભાષાંતર કરવું હોય અને અમેરિકામાં અહીં બેઠા જ છીએ, હ્યુસ્ટનમાં તાર કરવું હોય તો એવું બોલાય કે રોજ $10 મિલિયન લાવે એટલે આ કોમ્પ્લેક્સ નીલકંઠભાઈ ઊભું થઈ ગયું, એક એટલાની જરૂર છે ને બસ. એટલે એક જ જણે આખું પૂરું કર્યું. આટલી કેપેસિટી હોય, હવે છે કેપેસિટી આપણી એટલી, પણ કદાચ એટલી હોય પણ ઘસાતું બોલે તો મને ના ગમે. તો ગુણાયતાન સ્વામી ના ગમ્યું તો મહારાજને પણ ના ગમ્યું. તો જે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ, જે ધ્યેય લઈને ના થયું. આમ કાર્ય થયું પણ ધ્યેય ના થયું. જુઓ ઘણા કાર્યો થાય છે, તમે જોજો. પેલું ગણેશ ઉત્સવ ઉજવાય છે ખબર છે ને તમને ભારતમાં, તમને એમ લાગે કે શું ગણેશની ભક્તિ છે લોકોનો, હો હો હો, પણ ગણેશની ભક્તિનો છાંટો દેખાય નહીં. સુરતમાં વચમાં 3 વર્ષ પહેલાં ગણેશ ઉત્સવમાં હું ત્યાં હતો, 25,000 ગણેશ પધરાયા હતા, ખૂણે ખાંચરે ગણેશ ગણેશ ગણેશ સિવાય કશું દેખાય જ નહીં. લે પણ પછી અંદર ઉડા ઉતરો તો ખબર પડે કે ગણેશને એમને કોઈ લેવા દેવા નથી. એક ઠેકાણે ગણેશ પધરાવ્યા, પધરામણી નીકળ્યા, તે પાછળ બેસી અહીં ગણેશજી પધરાયા છે, પાછળ બધા એના બધા જે વ્યવસ્થાપકો હતા એ પત્તા રમતા હતા. મેં કહું જોઈ લો, તો મને એક ભાઈએ કહ્યું કે પત્તા રમે એનો તો વાંધો નહીં, પણ હમણાં ગણેશની યાત્રા નીકળશે તો પીન નીકળશે. લે હવે એ ગણેશજીને ફાવતું છે. કહેવાની વાત શું છે કે આવી તો બધી પ્રવૃત્તિ ચાલે જ છે, તો એ આપણે કરવા નથી આવ્યા. એટલે ધાર્મિક સ્વરૂપ આવ્યું, એમાં આપણે મંદિર બાંધ્યું, આ બધી પ્રવૃત્તિ થઈ, પ્રવચન થયું, કથા થઈ, કીર્તન થયું, પણ બેસ તૂટી ગયું, તો એ ના તૂટવું જોઈએ. તો જો આ વાતોનો ખ્યાલ રાખવો પડે, અગત્યની બાબત છે. આમ લાગે છે નાનું, પણ ઘસાતું બોલ્યા એટલે પેલું કપાઈ ગયું. હવે એ દેખાતું નથી, અમુક વસ્તુઓ દેખાય છે પણ અમુક દેખાતી નથી, પણ એ નથી દેખાતી એ ભયંકર હોય છે. એટલે આ ખ્યાલ રાખવો પડે. તો એક એક એ અવગુણ કેમ આવે છે, એ અભાવ કેમ આવે છે, આ બધું વિચારવું પડે. તો એમાં પહેલી વાત આવી કે આપણે કોઈ પણ વ્યક્તિના યોગમાં આવીએ તો કોઈ પણ આપણને કંઈ કહે તો એકદમ માની ન લેવું, અને નેગેટિવ બાબતમાં તો ખાસ ધ્યાન રાખવું કે આવો છે આવો છે. કદાચ હશે, આપણે એવું દરેક વખત એવું નથી કહેતા કે નથી, પણ એવું માની લઈ અને પછી એના જ વિચાર કર્યા કરીએ ને તો આપણું કામ ના થાય. કોઈ આવીને કહ્યું બરાબર છે, એણે જોયું છે ને કદાચ સાચું હશે કે દારૂ પીવે છે, બરાબર છે, પણ તેથી શું? ધારો કે આવીને કહ્યું તો આપણે શું કરવાનું? એમાં ખાલી સાંભળવાનું જ ને. તો કહેનારે વિચાર કરવો જોઈએ, સાંભળનારે વિચાર કે આપણું કામ નથી, કહી દો ને સંતોને જે સંભાળે છે ને, આપણે સાંભળ્યા કરીએ. તો એવા તો એક દુનિયામાં કેટલા પીવે છે,
તો ક્યારે આપણો પત્તો પડશે? એટલે એક વિચાર આ કરવાનો. બીજી વાત, ધારો કે આપણે કહ્યું કે ભાઈ સાચું જ છે ચલો, પણ તો કરવાનું શું પછી? કે દારૂ પીવે છે અને ધારો કે તમને એમ કહ્યું તો શું કરવાનું? તો બરાબર છે, તમને કહ્યું તો તમારે એને પૂછવાનું કે ભાઈ તમે કોઈ જવાબદાર વ્યક્તિની વાત કરી છે? તો કે ના, તો એને કરો ને, એને સૂચના કરવી. કોકો અહીંયા આગળ કહે ભાઈ, અહીંયા આગળ દાન પુરુષ સ્વામી છે એમને જરા કહો, અથવા તમને એમ લાગતું હોય કે વિનુભાઈ કહી શકે એવા ડલસમાં તો એને વાત કરો. બધું કે સ્વામીને કહેવાની જરૂરિયાત છે એવું નહીં, પણ વિનુભાઈ કહી શકે એવા છે એની સાથે સર એને કહો તો સુધારો થશે. સુધારો કરવાનો છે, કંઈ બધું કંઈ છે જ, બધું ઘણું ખરાબ છે, પણ આપણે બધું ચર્ચા જ કર્યા કરવાની છે, એમાં આપણો ટાઈમ જતો રહે છે. અને ટાઈમ એટલો નથી જતો, એનર્જી પણ જાય છે, ઘણું બધું જાય, તો એ ના કરો. ચલો હવે ધારો કે જાણી લીધું અને તમે સૂચના આપી, પછી એ માણસ સામે મળ્યો, કેવી રીતે વર્તવાનું? એ ભૂલી જવાનું અઘરું છે, પણ એ ભૂલવું એ ભગવાનના સ્વરૂપમાં જો, ભગવાનને પામવાના જ, પેલું સુખ લેવું છે, તો એનું ડિસિપ્લિન પછી જુદું આવ્યું કે એ ભૂલી જવાનું છે આપણે, કે છે એનામાં, પણ છે છતાં આપણે નથી એવી રીતે એની સાથે વર્તવાનું, તોય આદર રાખવાનો કે આવ્યો છે ને અહીંયા આગળ, એક દાડો સુધરશે. હવે જો જૂના દ્રષ્ટાંતો યાદ રાખો, પછી વાલીઓ ભીલ કેવો હતો અને પૂછો, આ પીરી જર્સીવાળાને પૂછો, વાલ્મીકી ઋષિનું નામ સાંભળ્યું છે? વાલ્મીકી ઋષિનું નામ એ સાંભળો, એ જાણો. તમે સાંભળ્યું છે? તમે સાંભળ્યું છે? કોણ હતો? રામાયણ લખનાર. પણ પહેલાં કોણ હતા? રામાયણ લખતા પહેલાં શું હતા? ભયંકર લૂંટારું, વીરપ્પનનો ભાઈ. વીરપ્પન ખબર છે? અરે તામિલનાડુ ને આંધ્ર અને કર્ણાટક બધાને હલાવે છે, એનો ઇતિહાસ સાંભળો, તમારું બીજું કામ ના કરે એવો વીરપ્પન નીકળ્યો છે. ત્રણેય સ્ટેટને અધર રાખે છે એને, તો હમણાં હું ત્યાં ગયો મેં પૂછ્યું હતું, બલ ભલાને હલાવી નાખે. હમણાં પહેલાં છોડ્યો ને પેલો સિનેમાનો એક્ટરને પકડ્યો હતો તે, કેટલા કરોડ લીધા, બધા આપ્યા એને, એવો વીરપ્પન. આ વીરપ્પનનો બાપ હતો વાલીઓ લૂંટારો, જબ્બર વીરપ્પન મોટો. એને નારદજીએ સુધારી દીધો, જોઈ લો, એને ઋષિ બનાવ્યો. તો એ સુધરી શકે, નારદજી સુધારી શકે, તો સહજાનંદ સ્વામી ના સુધારી શકે? તો જો ઉપાસના આવી, આપણે કહે છે ને સર્વોપરી, તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એટલે શું? તો આ ના સુધારી શકે? તો એ આપણને ખબર નથી, એટલે આપણે કહે કે દારૂ પીવે છે, આ ફલાણું પીવે, અરે ઘણા પીવે છે અત્યારે બધા, એવા કેટલાય છે બધા. મેં કાલે વાત કરી હતી આત્મા બ્રહ્મદર્શન સ્વામી પેલાની વાત કરી છે, પેલા વડોદરાવાળા, એ વીરપ્પનનો ભય જ છે અત્યારે, સત્સંગી છે, એટલો વ્યવસ્થિત થઈ ગયો છે, એનો ઇતિહાસ તમે સાંભળો ને તમને એમ થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે. આવો માણસ સુધરી શકે તો સામાન્ય કેમ ના સુધરી શકે? તો જો એ થોડી ધીરજ જોઈએ આપણે, તો આપણે કે નકામો છે, કોઈ નકામો છે જ નહીં, આ જે ખરાબ છે બરાબર છે, કાલ સુધરી જશે. તો એવા કેટલાય બધા સુધરે છે, તો જો એંગલ રાખવો પડે, એટલે એ એંગલ જો આપણા માઇન્ડમાં હોય તો જોઈને દ્રષ્ટિ બદલાઈ જાય, નહીં તો ક્યાં નકામો છે, તો બધા નકામા જ છે. એક વખત ગુણાયતાન સ્વામી અને મહારાજ આમ બધા સંતો મહારાજ પીરસવા નીકળ્યા, અને ગુણાયતાન સ્વામી બાજુમાં ઊભા હતા. પછી મહારાજે કોઈ જણે એવો સંકલ્પ કર્યો કે જેના હૃદયમાં જગતનો એક પણ ઘાટ થતો હોય ને એને પીરસવું નહીં. એટલે પછી આમ નીકળ્યા, અને બધા તમારા જેવા હરિભક્તો ને અમે જ બધા બેઠા હતા, બધા સંસાર છોડીને જ બેઠેલા. એટલે મહારાજા અને પત્તને લાત મારી નાગર, બીજા લાત મારી નાગર, બધા ઠરી ગયા એમ કે મહારાજા જો પત્તર ઉડાડે આમ. એટલે ગુણાયતાન સ્વામી કે શું છે, કેમ આજે કંઈ નવી લીલા છે? કે આ નવી લીલા છે કે શું પણ છે શું? કે મેં એવો વિચાર કર્યો કે બસ જેનામાં જગતનો એક પણ ઘાટ, ક્રિયા નહીં, જગતનો એક પણ ઘાટ ના થતો હોય એને પીરસવું, કે આપણે બે જ રહીશું, બધા નીકળી છે હાર તર કે આપણો પ્રોગ્રામ બદલો. એટલે પછી તો એમ એમ જો વિચાર કરીએ ને તો કોઈ રહે એવું નથી. આપણે બધા આપણે જોઈએ છીએ તો આપણામાં એ ખામી છે. એટલે આ એક વિચાર કરવાનો કે ભાઈ આ યોગમાં આવ્યો છે તો આ સુધરશે, એના સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એવું વાંચ્યું છે મેં, મારી ભાષામાં કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે, એના શબ્દો છે, એનું વતનામ્રત છે, ગઢડા પ્રથમનું 24મું. ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠે પર કેફ રહેતો નથી,
આપણને મળ્યું એ ભૂલી જઈએ છીએ ને આપણે. તમને ભગવાન મળ્યા છે કે નહીં, પહેલાં તમારી પાસે ભગવાન છે બરાબર, એ ખબર જ નથી. તમે અત્યારે અહીં બેઠા છો અને આંખ બંધ કરીને બેઠા હો અને આંખ ખોલો અને પ્રેસિડેન્ટ બુશ અહીં બેઠા હોય તો દિનેશભાઈ જગ્યાએ વટુકભાઈ, તો તમારા વિચારો બદલાઈ જાય. તમને પ્રેસિડેન્ટ પૂછતા નથી કે તમે કોણ છો શું છો, પણ તમે એને જાણો છો. પ્રેસિડેન્ટને ખબર નથી કોણ બેઠો, બટુક છે કોણ છે જે હોય તે, પણ તમને કાંટો ચડી જાય કારણ કે તમે જાણો છો. અને તમને પૂછે હવારી બટુકભાઈ, એટલે તો બટુકભાઈ ક્યાં ચડી જાય. અને પછી તમને કે મારા ઘેર જમવા આવજો, અથવા હું તમારા ઘેર જમવા આવીશ, એટલે તમે તો બધું ભૂલી જાઓ, પ્રેક્ટિસ એ બંધ કરી દો, મારા ઘેર જમવા આવવાના જ લો. કારણ કે યુ નો, તમને એ ખબર છે કે આ પ્રેસિડેન્ટ છે, તો આ કોણ છે અને એ ક્યાં છે, તમારી પાસે છે આ વચન છે, અને કેટલો સમય છે. તમને પ્રેસિડેન્ટ બુશ મળ્યા, ક્લિન્ટન મળ્યા હતા, એ પહેલાં કોણ હતા, એ પહેલાં એ બુશ હતા, એ મળ્યા છે તમને, મળેલા તમને રૂબરૂ મળ્યા છે કે દૂરથી જેસોમેન કરેલા. તો એ કાંટો છે. આપણે એક છોકરાને કોઈકને મળ્યા છે, એ છોકરાના કંઈક પેલા ક્લિન્ટન કે કોઈક મળ્યા હતા. બદ્રીનાથ ક્યાં ગયા, એ ગયા છે કે ત્યાં કાર્યક્રમ, એ કહે છે મને મળ્યા છે, તો એનો કાંટો છે. તો બરાબર છે, એનો કાંટો રાખો. અમારે પેલો શાસ્ત્રી છે, એનો ભાઈ હિમાંશી પેલા એટલાન્ટામાં છે, એનો ભાઈ પેલો ત્યાં પ્રોફેસર છે આપણે બ્રહ્મભટ અમદાવાદવાળો. તે પછી આપણે ગુણાતી દ્વિશતાબ્દીમાં આપણા કોણ પેલા પ્રેસિડેન્ટ જયલસિંહ આવેલા, એટલે એનો તો બધો પ્રોટોકોલ જુદો જ હોય. એટલે પછી એ મંદિરે દર્શન લઈ જવાના હતા, આપણું મુખ્ય મંદિર હતું ત્યાં, એટલે એ જ્યાં મંદિરમાં પ્રવેશ કરે ત્યાં એમના બૂટ કાઢવાના. એટલે એમની સેવામાં આ હિમાંશુ શાસ્ત્રીને રાખેલા, એટલે એને ખુરશી રાખવાની અને એના બૂટ કાઢવાના. MSc થયેલો, એ બૂટની સેવા કરે. પછી એને કહેલું કે આમ આમ જયલસિંહ બાપા દર્શન કરી અને બીજે પગથિયે ઉતરે ત્યારે ત્યાં ખુરશી તૈયાર રાખવાની અને બૂટ એમને પહેરાવી દેવાના. એ જ્યારથી એને એને સેવા મળી એટલે એના જ કેફમાં ફર્યા કરે. એ જાણે કે જયલસિંહ જ દેખાય, બૂટ જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને અત્યારે તમે એને પૂછો તો એને જ દેખાતું છે કે બસ જયલસિંહ બાપા, લો બૂટ પહેરાયા છે. એટલે પણ તને કોઈ પૂછતું નથી, જયલસિંહ બાપાને ખબર નથી મને કોણે પહેરાવ્યું, પણ એને ખબર છે. જે એટલે આમાં કોન્શિયસ જ બદલવાની છે, બીજું શું છે. હવે જયલસિંહ તો મોટા છે, આપણે ના નથી પાડતા.

ટીપુ એટલે ડ્રોપ અને ટીપુડી એટલે ડ્રોપલેટ. પણ ડ્રોપલેટની વ્યાખ્યા કરી છે કે ટાંકડીની અણી ઉપર જે પાણી રહે ને એ ટીપુડી કહેવાય. એટલે ભગવાન છે ને એ દરિયો કહેવાય, અને પ્રેસિડેન્ટ નહીં પણ આખી દુનિયાના રાજા હોય ને એ ટીપુડી કહેવાય. હવે એ ભગવાન તમારી પાસે છે જો આ કોન્શિયસનેસ, તો એ મહારાજા કહે છે. એટલે આમાં તો થોડોક ફેરફાર કરવાનો, એ ફેરફાર માટે આ શિબિર છે. યાદ રાખો, ફેરફાર ઓટોમેટિક થશે જો આ સમજાય છે તો, અને નહીં સમજાય તો કેટલું કરો. તમારે લાઇટ કરવું છે, આ અત્યારે જે લાઇટ છે આ આટલું લાઇટ કરવું હોય કેટલા દીવા જૂની રીત પ્રમાણે પ્રગટાવવા પડે. પણ અત્યારે આ બધું ગોઠવાઈ ગયું, પછી એક જ સ્વિચ દાબવાનું હુરું કરતું બધું થઈ જાય, અને પાછી એવી સ્વિચ આવે છે કે તમારે દબાવવા જ જવાનું, આમ જ દબાવવાનું બધું થઈ જાય. અમારા એટલાન્ટામાં એવું છે કે આમ દબાવવાનું થઈ જાય, બધું બધું બંધ થઈ જાય. લે તો આમાં એવું જ છે. એટલે મહિમા સમજવાનો છે. પણ એ મહારાજા મહિમા કહે છે કે જો આ મહિમા સમજ્યો હોય પછી એ મહિમા આપણે બોલ્યા. અહીં પ્રવચન બ્રહ્મ દર્શન સ્વામીએ કહ્યું, શ્રીજી મારા સર્વોપરી છે, સર્વોપરી બરાબર છે, પણ સર્વોપરીનો અર્થ શું થાય એ પછી સમજવું પડે. તો એ મહારાજા કહે છે, જો આગળ કહે છે, પુરુષોત્તમ મને મળ્યા છે. ભગવાન છે તો બરાબર છે, પણ મને મળ્યા છે. પ્રેસિડેન્ટ બુશ છે તો બધા જાણે છે, પણ તમને મળ્યા છે, અને તમને મળ્યા હોય તમને ઓળખે છે. તમે ત્યાં આગળ જાઓ અને તમે કહો કે વિનુભાઈ આવ્યા છે, આવો દો આવો દો આવો દો, એમ કહે ખરા? કોઈ 70 પ્રશ્ન પૂછે કોણ વિનુભાઈ છે, કે હું ઓળખું છું, તમે ઓળખતા ના ચાલે. એ ઓળખે છે, તમને કાર્ડબાર્ડ છે કંઈ તો અંદર દાખલ થવા દે. તો એ મળ્યા છે એટલે આ કે મળ્યા છે, અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણ કામપણું થયું છે. આ નથી જાણતા એટલે આપણું પૂર્ણ કામપણું નથી થયું, એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. બીજી ખોટ નથી, આ ખોટ છે કે આ આપણે જાણતા નથી. તો ભલે નથી જાણતા એનો વાંધો નહીં, પણ કઈ ડિરેક્શનમાં આગળ વધવાનું છે તો આ જાણવાનું છે. કે યાત્રા કરવાની છે તો યાત્રા કરો, એનો વાંધો નહીં, પણ યાત્રાનો હેતુ આ હોવો જોઈએ. પછી કે યજ્ઞ કરવાનો છે તો યજ્ઞનો હેતુ આ હોવો જોઈએ. કે અમારે પાર્ટી કરવી છે તો કરો પાર્ટી, એનો વાંધો નહીં, પાર્ટી કરવી પડે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે. પણ એ પાર્ટી આ રીતની હોય, પછી પાર્ટી કરો જગતની રીતે પાર્ટી હોય તો એ ખામી છે. પાર્ટી કરો, તમારા દીકરાનો પેલો જન્મદિવસ ઉજવો, પણ આપણી રીતે ઉજવો, મંદિરમાં ઉજવો, કદાચ મંદિર ના હોય તો ઘરમાં ઉજવો, પણ આપણી રીતે ઉજવો. એ કારણ કે ડિરેક્શન પહેલી છે, યાદ રાખો, ધ્યેય પહેલું છે. જન્મદિવસ ઉજવવો પડે કારણ કે આ દેશની પ્રથા છે. જે દેશની પ્રથા હોય ને જે બધું, આપણે ત્યાં કોઈ જન્મદિવસ ઉજવતું નથી, ઉજવે છે કેટલાક, નથી ઉજવતા એવું નહીં. કોણે ખાતર, કોણ જન્મદિવસ, ક્યારે જન્મ, કોને, કેટલાકને ખબર છે, કશું નથી કોઈ કરતું. પણ અહીં તમારો પ્રોગ્રામ જ થઈ ગયા બધાને, કેટલા કાર્ડ મોકલવાના, હેપી બર્થડે, મીણબત્તીઓ લાવવાની, બધું લાવવાનું, બધું લાવો, એનો વાંધો નથી. પણ બેઝ ભૂલી જાઓ તો બેઝ ન ભૂલાવું જોઈએ. એ ભગવાન, એને ભગવાનની વાત નાખો, આ ભૂલાઈ જાય છે. આપણે અમે અમેરિકાની અંદર જોયું, એક ઠેકાણે આવું કંઈક જન્મદિવસ ઉજવ્યું અને બધું જાત જાતના ખેલ કર્યા. શું જન્મદિવસ છે, એવું જમાયા છીએ આપણે, પણ ભૂલી ગયા આપણે. હવે લગ્નમાં એવું થાય છે, તમને લગ્ન કરવાની ના પાડીશ. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, લગ્ન કરો. દાદા કાચું લગ્ન સ્વામિનારાયણ ભગવાને ગોઠવ્યું હતું, બધાએ કંઈ સાધુ થવાની એવી જરૂરિયાત છે એવું કાંઈ નથી. પણ લગ્નની રીત હોય એ પણ એ નથી શીખ્યા આપણે, ધ્યેય નથી બંધ થયું. આફ્રિકામાં મગનભાઈ હતા, અમારા કેટલાક બેઠા છે, દર્શન કર્યા છે, એની દીકરીના લગ્ન હતા. તમને લાગે જ નહીં કે આ લગ્ન છે, સમયો જ લાગે. મગનભાઈ તો કથા વાર્તા જ કરતા હોય, અને બધા જે ભજન જ ગવાતા હોય, આડાવરી કોઈ વાત જ નહીં. બે જણા મળે તો બીજી હેલફેલ વાત જ નહીં, કોઈ લગ્ન ચાલ્યા કરે એક બાજુ. તો એને ભગવાનનું બેઝ લાવી શકાય છે, પણ એ આપણે ભૂલી ગયા છીએ. તમે એમ માનો કે એક શિબિરમાં આવ્યા અને બે દિવસ કે સાધના થઈ ગઈ, એવું નથી. સમગ્ર જીવન સાધના છે, આ શિબિરમાંથી શીખીને જવું પડશે. હવે સમગ્ર જીવન સાધના છે એટલે ત્યાં આગળ શું બહાર લઈને બેસું, તો વતના મૃત્યુને બેસું ના, પણ અમુક કોન્શિયસનેસ તો રાખવાની કે તમે કોણ છો. તમને એટલો ખ્યાલ હોવો જોઈએ ને કે તમે કોણ છો, તો એ ભૂલી ગયા જ છીએ આપણે. પણ એ કોન્શિયસનેસ કે આપણે ભગવાનના છીએ, ગુણાચાર્ય સ્વામીની વાત છે કે નહીં, કે આપણે ભગવાનના છીએ, પણ માયા નથી એમ માનવું. પછી કાં તો બાલમંડળની વાત છે. શું બાલમંડળની વાત છે, બધાની વાત છે, તમારી વાત છે ને અમારી વાત છે. એક આ ખબર પડે કે આપણે ભગવાનના છીએ, વિચારો બદલાઈ જાય. ઇંગ્લેન્ડમાં ક્વીન વિક્ટોરિયાનો જન્મ થયો, પછી એ લોકોનું જે ધારાધોરણ છે તો એ ધારાધોરણ પ્રમાણે એ ક્વીન થવાની ઇંગ્લેન્ડની, એના બધા કાયદા એવા છે પ્રમાણે. હવે જે ઇંગ્લેન્ડની ક્વીન થાય તો તે